0: કેટલા અનંત વર્ષો થયા, પણ સત્સંગી કરે છે એને લાભ થાય, લાભ આંતરિક થાય, બહારનું થાય કે ના થાય પણ આંતરિક, આંતરિક જીવમાં પરિવર્તન થાય. પછી ફરી જોવું જ ના પડે, એકવાર સિક્કો આવી ગયો પછી જોવું જ ના પડે. તો એવું સુખ મહારાજ આપવા માગે છે એટલે મહારાજ વાત કરે છે. માટે જેના મોટા ભાગ્ય હોય, પરિવાર માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગથી, સત્સંગ કર્યાથી કષ્ટ આવે. જાણી રાખો, હૃદયમાં કોતરી રાખો. શ્રી મહારાજ બોલે છે, બીજા કોઈ આલતુ ફાલતું નથી બોલતા, કે મારે મહારાજના શબ્દો સાચા છે. અને મહારાજના શબ્દો સાચા કેટલી મોટી વાત થઈ ગઈ. માટે જેના મોટા ભાગ્ય તેને સત્સંગ કર્યાથી કષ્ટ આવે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. આપણી માન્યતાથી બધું વિરુદ્ધમાં મહારાજ વાત કરે છે, પણ સત્સંગ પચાયો હોય અને સત્સંગની વાત ધીરજપૂર્વક સાંભળી હોય તો એને આવો લાભ દેખાય, સ્પષ્ટ દેખાય કે આવું છે. એને બી કેટલો તફાવત, એટલો તફાવત જણાય. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. નો પેન નો ગેન. હવે ચાલુ ભાષામાં બોલાય છે કે જેટલું દુઃખ સહન કરે એટલું તમને લાભ થાય. એ સૌરું લે તો સૌલે તો ઘણું લાભ મળે. ત્રિલોકીના રાજા પ્રહલાદ ધ્રુવ અંબરીશને કષ્ટ, સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. મોટા મોટા રાજાઓ હતા અને નામના ગાય એવા બધા હતા, સિદ્ધ પ્રસિદ્ધ. સત્સંગ અને સત્સંગની અર્થે જે બધું કર્યું એના માટે કષ્ટ વેઠ્યા. જો પ્રહલાદજી તો કેવા કેવા દુખાયા, હાથીને પગે બાંધ્યા અને સળગાવીને બારી નાખવાનો પ્રયત્ન, પણ પ્રહલાદજી ભગવાનની રક્ષા. રક્ષા થાય કે ના થાય એવું કાંઈ નથી, આ તો દેહ છે, દેહ માટે કંઈ બહુ ચિંતા ના કરે. પણ આપણો જીવ, જીવ બચે એ ચિંતા કરે. સત્સંગ કરવાથી જીવ બચે છે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. ત્રિલોકીના રાજા, ત્રિલોકીના રાજા પ્રહલાદ ધ્રુવ અંબરીશ સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડે. બોલો, હવે તો પરણ્યા સીતાજી, રામને પરણ્યા, પણ નીચે ગાલીચા નીચે પગ મૂક્યો નથી. અને એમણે કષ્ટ તો કાંકરા ઝાકરા કાંટા એમાં પડી રહેવાનું, જવાનું, એને સહન કરવા બધું કર્યું. પણ રામ એમના પતિ હતા એ નિમિત્તે બધું સહન કરવા તૈયાર થયા. એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડે. ભગવાનના માતા પિતા હોવા છતાં વસુદેવ દેવકીને દુઃખ આવ્યા. ભગવાનના માતા પિતા શું ભાગ્ય, પણ એમને અપાર કષ્ટ. આપણે પણ ના શાંતિ છે એવા અપાર કષ્ટ આવ્યા. આખી જિંદગી કેદ બંદીમાં રહ્યા, પણ તો એ આનંદ થયા, સમજણથી આ બધું દુઃખ સહન કર્યું. આજે કંઈ આ નવી વાત નથી, આજે આ કંઈ નવી વાત નથી. ફેર પડે એટલે સાધનમાં ને સામગ્રીમાં, બીજું વાતાવરણમાં એ ફેર પડે, બાકી તો બધી રીત ચાલી જાય છે. કષ્ટ સહન કરે ભગવાનને અર્થે એ સુખી થાય છે, દેખાતું નથી પણ સુખી થાય છે, અને એ અંતર્દૃષ્ટિ કરે, સમજે આ વાતને, સત્સંગ સમજાય તો એને ખબર પડે કે મહારાજ ભગવાને આપણને અતિ સુખી કરી દીધા છે. કષ્ટ આવે ત્યારે સહન કરવા જ જોઈએ, આજ્ઞા કરી. કષ્ટ આવે તે સહન કરવા જ જોઈએ, કે ભગવાન એના પછીનો ફાયદો જુએ છે. એટલે જ મહારાજ કહે છે આજે સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે. આવી અપાર તમે સાધનો કર્યા, કેટલી રીતે કષ્ટ સહન કર્યું, આમ થા મોક્ષમાં કામમાં ના આવે એવું બધું કર્યું છે અને અપાર કર્યું છે પાર વિના, પણ તોય કંઈ ફળ મળ્યું નથી. તો આ તો મોક્ષ રોકડું મોક્ષ મળ્યું છે, તો એના માટે સહન કરવું પડે. એમાં શું ન હોય, આટલી મોટી વસ્તુમાં મોક્ષ એ છેલ્લો જન્મ, એના પછી કંઈ જન્મ લેવાનું નહીં. આ જન્મ મરણની ઘાટીમાં તો બધા ફસાયા છે, પણ એ છૂટ એનો છુટકારો થાય એ મહારાજ વાત, તો એનાથી છુટકારો થાય એવી વાત મહારાજે કરી. મોક્ષ આટલી કિંમતી વસ્તુ, મોક્ષ એમાંથી છુટકારો થાય અને સુખિયા થઈએ, પરમનન્ટ સુખી, આવન જાવનની આ સુખ હંમેશા થાય, અને તમારી માલિકી ન રહે. બીજા માલિક હોય એવું કાંઈ નહીં, તમારી માલિકી નહીં. આ સમજણ રૂપી જે મોક્ષ, ભગવાન અને સમજણ આ બે વસ્તુ હોય તો કામમાં આવે. નહીં તો આમતા આમતા તો બધા ઘણા વેઠે છે, દુઃખ વેઠે, સુખ વેઠે, સુખ વેઠે, પણ એ કામનું નહીં. શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપ હોય અને એમને જે બતાવેલા સાધન એમાં એ વાત કરે તો આપણને છુટકારો થાય અને પરમનન્ટ છુટકારો થાય. તમને કંઈ આડું આવે નહીં, અખંડ ભગવાનના સુખે સુખી હરો. ઉપરથી દેખાય કષ્ટ જેવું દેખાય, પણ આ દેહને કરશે, દેહ તો પડી જવાનું છે, નાશન છે, પણ એના થકી ફળ કેટલું મોટું મળે છે. આ દેહની રક્ષા થાય ના થાય એ કોઈ મોટી વાત નહીં, પણ જીવની રક્ષા થાય, જીવનું મોક્ષ થાય એ ક્યારેય બન્યું નથી, ક્યારેય બન્યું નથી, એ એવી મોટી વાત મારે કરી. હરિભક્ત તો કષ્ટ છે જ નહીં, લો હરિભક્ત હોય તો કષ્ટ છે જ નહીં. અણસમને લીધે બધું કષ્ટ જણાય, પણ અણસમજણ દૂર થઈ તરત જ દેખાય બધું. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે. આનુકમાં સાયકલ લાવી હોય, સ્કૂટર લાવી હોય તો કેટલું બધું કષ્ટ સહન કરવું પડે, ભેગા કરવા પડે પૈસા, પણ તો એ તો બધું મળે છે. પણ મોક્ષ કોઈ રીતે મળે એવું નથી, એ મળવા તો એના માટે કાંઈ ના કરવું પડે, એ કેવી રીતે ચાલે? તો મોક્ષ અતિ કિંમતી વસ્તુ, જે કોઈ રીતે મળ્યું નથી, મળશે નહીં, એ ભગવાન જ આપી શકે, એ ભગવાન આપે છે. તો આપણે કચ્છ સહન કરવું કોઈ મોટી વાત નથી. સહન કહે ને અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહીં. જો ખરેખર હરિભક્ત હોય, કાચો પાકો હરિભક્ત નહીં, ખરેખર હરિભક્ત હોય ભાઈ, એને કષ્ટ છે જ નહીં. એને સમજણે કારણે બધું હાથમાં આવી જાય છે, મુઠ્ઠીમાં આવી જાય છે. સહન કરીને અતિ દુર્લભ મોક્ષ, હરિભક્ત કષ્ટ છે જ નહીં, પણ સમજણમાં ફેર છે તેથી કષ્ટ દેખે છે. આટલું જ, તમે સમજણ થોડું કાચું પાકું હોય એટલે કષ્ટ દેખાય. ભગવાન મારું કેમ જોયું નહીં, મારું કેમ સમજતા નથી, એવું પ્રશ્ન થાય નીકળે. પણ હરિભક્ત ખરેખર હરિભક્ત હોય એને કષ્ટ છે જ નહીં, એ બધું ભાસ છે દેખાય ઉપર. પણ તપાસે તો એનો કેટલો મોટો લાભ થઈ ગયો છે. મોક્ષ એ કોઈ દિવસ મળે નહીં, એ તમને આપે છે ભગવાન. જેનાથી કોઈ મોટી વસ્તુ નથી, મોક્ષથી મોટી કોઈ વસ્તુ નહીં, એ ભગવાન આપે છે. એના માટે કષ્ટ કેમ ના વેઠાય? સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે સાચો સત્સંગ. સત્સંગ નિમિત્તે બીજા કોઈ દુઃખ દે એની વાત નથી, પણ સત્સંગ એટલે ભગવાન માટે કષ્ટ સહન કરે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ. સત્સંગ પગ મૂક્યો, સુખી સુખી સુખી થઈ ગયો, એમ તો માત્ર બધું નીકળી ગયું. સત્સંગ ભગવાનનો આશરો થયો કેટલી બધી વાત છે. સત્સંગની દેવ ખાય તેને સુખ માને તે સાચો સત્સંગ. હવે આપણે આ કક્ષાએ પહોંચીએ ત્યાંથી સત્સંગ કાચો જ કહેવાય, તો સત્સંગ કરવો જ નથી. એટલે આ કક્ષાએ પહોંચવું પડે આપણે, કે તો આ તમારે સામાન્ય દુઃખ સુખ તો શું લેવા જેવા? આ તમારે દુઃખ સુખ તમારે આવે છે એ તો નાશવંત છે, 5-25 વર્ષનો મામલો છે. અને એના માટે મોક્ષ ખોવું એટલે ભલે દેહ ખોવું વાંધો નહીં, પણ સત્સંગ સત્સંગ ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચાડવી. સદાન સિંહ મહારાજ.
1: અવી અક્ષરધામથી અવનિમા ઐશ્વર્ય મુક્તો લયી શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટજે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરી.

મુક્તાનંદ સ્વામીના આખ્યાન આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીનું મંડળ ધાંગધ્રાની અંદર જાય છે. મહારાજે એ વખતે સંતોને આજ્ઞા કરેલી કે પાંચ ઘરે ભિક્ષા માગવા માટે જવું, અને પાંચ ઘરેથી ભિક્ષામાં જે કંઈ મળે એ ખાવાનું, અને ન મળે તો હરી ઈચ્છા. એકના એક ગામમાં બે ત્રણ મહિના સુધી રહેવાનું હોય, નાનું ગામ, તો ત્યાં આગળ ભિક્ષા મળે ન પણ મળે, અને એ વખતે શરૂઆતના દિવસો હોય, સ્વામિનારાયણ ભગવાન એમના સંતો પ્રત્યે એટલો મહિમા ભાવ આ ન હોવાને કારણે સંતો માધુ કરી ભિક્ષા માગવા માટે જતા પણ કોઈ જગ્યાએથી ભિક્ષા મળે ન મળે. એમાં પણ વળી જ્યારે દુષ્કાળનું વર્ષ આવે ત્યારે તો કંઈ નક્કી જ નહીં, કારણ કે પોતાને જ ખાવા માટે કંઈ ન મળતું હોય તો બીજાને શું આપે. એટલે સંતોને ભિક્ષા મળવી બંધ થઈ ગઈ. પછી શું કરવું? તો ગામની ભાગોળે એક તળાવ હતું, એનું નામ લખોટા તળાવ. તે લખોટા તળાવની પાળે ઝાડ નીચે સંતોનો ઉતારો હતો. મુક્તાનંદ સ્વામી જેવા આવા મોટા સંત છે, છતાંય એમને ઉતારા માટે કોઈ હરિભક્તોનું ઘર વાસ આવાસ નથી, પણ ગામની ભાગોળે ઝાડ તળે સંતોનું મંડળ ઉતરેલું છે, અને 50 સંતો સાથે છે. આમે 50 સંતોનું 50 માણસનું મોટું કુટુંબ હોય, તમે 5 માણસનું કુટુંબ ચલાવો છો તો અમને અત્યારે ખ્યાલ આવે છે એક કુટુંબને ચલાવવામાં કેટલી બધી વસ્તુ સીધું સામગ્રી જોઈએ. 50 સંતોનું મંડળ હોય, ગામમાં ભિક્ષા માગવા માટે જાય, પાંચ ઘરે ભિક્ષા માગવાની. આપણે સમજી શકીએ છીએ કે પાંચ ઘરેથી કોઈ દિવસ 50 માણસનું મળે જ નહીં. હા, એવું કરી દીધું હોય કે બધા સંતોએ જુદા જુદા જવાનું ને પાંચ પાંચ ઘરે એક એક સંતે ફરવાનું, તો પછી 5 ટાઈમનું મળે. હા, તો આખા મંડળના જે સંતો ભિક્ષા માગવા માટે ગયા એમાં ટોટલ 5 ઘરે જ ભિક્ષા માગવા માટે જવાનું. એક ઘરેથી એક રોટલો મળે, કોઈ જગ્યાએથી મુઠ્ઠી દાળ મળે, ચપટી ચોખા મળે, કે કંઈ ગઈકાલનું પડ્યું હોય એવું થોડું ઘણું મળે, તો આમાં તો 50 સંતોને કોઈ રીતે પૂરું થાય જ નહીં. આવું જ્યારે બન્યું ત્યારે સંતોએ પોતાની વાસ્તવિક પરિસ્થિતિ મહારાજને જણાવી કે મહારાજ, આવી મુશ્કેલી છે તો શું કરવું? અમે આથી થાકી ગયા છે, હરેરી ગયા છે એવું નહીં, પણ આપની આ અંગે જે કંઈ આજ્ઞા આદેશ હોય અથવા અમારે કેવી રીતે જીવન ટકાવવું, તો એવી જ્યારે એક પત્ર દ્વારા મહારાજને જાણ કરવામાં આવી, સ્વામિનારાયણ ભગવાને સંતોની પરીક્ષા કરી છે, સંતોને તાવ્યા છે. કેવી રીતે તાવ્યા? જુઓ, મહારાજે એક પત્ર લખ્યો અને એક વાર્તા, એક દ્રષ્ટાંત લખ્યો. રિયલ આ પ્રસંગ બન્યો હશે કે નહીં બન્યો એ ભગવાન જાણે, પણ એક સંત મહાત્મા હતા અને એની પાસે 4 શિષ્યો આવે છે. એક શિષ્ય કહ્યું કે મારે તમારો સમાગમ કરવો છે અને તમારી પાસે રહેવું છે. સંત કહે છે કે મારી પાસે કોઈ ખાવાની વ્યવસ્થા નથી, મને મારા પૂરતું માન મળે છે તો તું કેવી રીતે રહીશ? આપણે પ્રસંગ જાણીએ છીએ કે કોઈએ કહ્યું કે ભાઈ તમે જે ચડું કરો એનું એઠું પીને રહીશ, તમે ચોખા સાફ કરતા દાણા નીચે પડ્યા હોય રહીશ, તમારું પાત્ર ધોઈને રહીશ, ખાઈને રહીશ, એક કે હું તો હવા ભરખીને રહીશ. આ 4ની વાત મહારાજ કાગળમાં લખીને મોકલે છે, આપણે આવું તો નથી ને. પછી સંતોએ જાણ્યું કે શરીર હશે ને તો જ સાધના થઈ શકશે, શરીર હશે તો જ શ્રીજીની પ્રસન્નતા પ્રાપ્ત કરીશું, શરીર હશે તો જ શ્રીજીનો સંદેશો ગામો ગામ પહોંચાડી શકીશું, અને શરીર હશે તો જ શ્રીજી મહારાજની સ્વરૂપની નિષ્ઠા આપણે કરાવી શકીશું. આ પત્ર વાંચીને સંતોને સુરાતન ચડી ગયો કે કંઈ વાંધો નહીં, મહારાજ તો આપણી સાથે છે ને. અને લખોટા તળાવની અંદર કાછિયા લોકો, એટલે કે શાકભાજીનો વેપાર કરતા ને, એ લોકો શાકભાજી ધોવા માટે ત્યાં આગળ આવે, સડી ગયેલા
પીળા પડેલા નકામા શાકભાજીના જે પાંદડા ફેંકી દે ને એ પાંદડા ખાય અને સંતો નિર્ગમન કરવા લાગ્યા. આવી રીતે જીવન જીવે છતાં પણ આવા જ કપડાધારી બીજા જેને બાવા કહીએ એવા બાવાઓએ ઉપાધિ કરી અને ત્યાંના ધાંગધ્રાના એ વખતના જે નવાબ રાજા હોય એની પાસે ફરિયાદ ગઈ. આમ તો સંતોને હેરાન કરવા લાગ્યા, માર મારવા લાગ્યા. એટલે પછી સંતોએ પણ રાજા સાહેબને જણાવ્યું કે ભાઈ આવી રીતે અમે અહીંયા આગળ રહીએ છીએ અને સત્સંગ કરીએ છીએ તો અમને આ લોકો તરફથી આવો ત્રાસ છે. એ લોકોએ પણ ફરિયાદ કરી કે આ સાધુઓ ગામને બગાડે છે. સાધુઓ ગામને બગાડે એટલે વ્યસન છોડાવે એટલા માટે ગામને બગાડે. તો પેલા જે સાધુ પેલા બાવાઓ હતા ને એની પાસે તો પૈસા હતા, એમની પાસે તો સાધન સામગ્રી હતી, એટલે એ વખતના રાજાને થોડી લાંચ રૂશ્વત આપી. અને પછી આ સંતોએ પણ જ્યારે આ ફરિયાદ કરી રાવ કરી ત્યારે રાજાએ ન્યાય આપ્યો કે પાડે પાડા લડે એમાં અમે શું કરીએ. યોગીજી મહારાજ પરમ પૂજ્ય સંત સ્વામી આ દ્રષ્ટાંત આપતા આ પ્રસંગ કહેતા ત્યારે કહેતા કે ક્યાં પાડા અને ક્યાં ગાય. તો ગાય જેવા સંત, ગરીબ ગાય જેવા સંતો હતા, પણ રાજાએ પણ આવો ન્યાય કર્યો, સંતોએ સહી લીધો. ફરી મહારાજને જણાવ્યું કે મહારાજ આવું છે તો શું કરવું. એ વખતે મહારાજે સંતોને બહુ સરસ વાત કરી અને નરસિંહ મહેતાનું જે પદ એ સંભળાયું. મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજની ઈચ્છા છે કે ગમે તેમ થાય પણ આ સત્સંગ છોડવાનો નહીં અને કોઈ દિવસ દૈહિક કોઈ ફરિયાદ કરવાની નહીં. મુક્તાનંદ સ્વામીએ એ પ્રસંગનું એક પ્રચલિત પદ લખ્યું. મધ્યના 47ના વચનામૃતમાં આ પદની સત્સંગી માત્રને શીખવાની મહારાજની આજ્ઞા છે અને એ પદને મહારાજે પણ એ વખતે વચનામૃતમાં મૂક્યું છે, ઉલ્લેખ કર્યો છે, પ્રચલિત પદ છે.

શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ. આવા મહિમાસભર કીર્તન સાંભળી મહારાજ પોતે પણ ખૂબ રાજી થાય છે. મુક્તાનંદ સ્વામીની આ જે દ્રઢતા છે એ જોઈ મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે. મુક્તાનંદ સ્વામી કેવા સંત હતા, મહારાજે પોતે એની વાત કરતા કહ્યું છે કે મુક્તાનંદ સ્વામી પોતે એક તો કવિ હતા. આવતીકાલે એમના કેટલાક કવિતાના જે પદો છે એ પદોની અંદર કેવી ઉચ્ચ કોટીની ભાવનાઓ છે, કેવા ઊંચા શબ્દો વાપરેલા છે, કેવી એની અંતરની ભાવના છે આપણે જોશું. પણ મુક્તાનંદ સ્વામી કવિ હતા, મુક્તાનંદ સ્વામી કથાકાર હતા. રામાયણની જ્યારે કથા કરતા અને એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર પણ કથા કરતા તો 1000 માણસ બેઠા હોય તો 1000-1000 માણસના પ્રશ્નોનું સમાધાન થાય. ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીની વાણીને ગંગાના પ્રવાહનો ઉપમા આપી કે ગંગાના પ્રવાહમાં કોઈ ટકી ન શકે. એ મુક્તાનંદ સ્વામી જ્યારે વાતો કરતા હોય ત્યારે વચ્ચે કોઈને કોઈ પણ પ્રકારના વિચાર પણ આવે નહીં, સૌ મહારાજમય થઈ જાય એવી સુંદર તેઓ કથા કરતા. મુક્તાનંદ સ્વામી લેખક પણ હતા. કેવી રીતે લેખક હતા આગળ આપણે જોઈશું. તો એમણે ઉત્તમ પ્રકારના ગ્રંથો પણ લખ્યા છે. મુક્તાનંદ સ્વામી સારા ગાયક હતા, બહુ સારું ઊંચું પ્રકારનું તેઓ શ્રી શાસ્ત્રીય ગાઈ શકતા અને વાદ્યના વાદક હતા, વીણા વગાડી શકતા અને બીજા બધા વાજિંત્રો પણ વગાડી શકતા. મુક્તાનંદ સ્વામી વૈદ હતા. કાર્યાળીનું 10નું વચનામૃત છે એમાં એનો પ્રસંગ આવે છે ને કે મહારાજના શરીરે કસર હતી અને મહારાજે લાંબો હાથ કરી અને સ્વામીને કહ્યું કે સ્વામી અમારી નાડી જુઓ. મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું, મહારાજ કસર તો બહુ છે, સમગ્ર સત્સંગ સમાજમાં કસર છે. કારણ કે તમારા શરીરે સારું ન હોય તો સમગ્ર સત્સંગ સમાજ માટે સારું ન કહેવાય. તો તેઓ નાડી પરીક્ષક હતા, વિદ્વાન પણ હતા. કથા કરવી અને વિદવત્તા હોવી એ બંનેમાં બહુ ફરક છે. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય શાસ્ત્રોક્ત છે ને એ પ્રતિપાદિત કરી શકે ને એવા જબરજસ્ત વિદ્વાન હતા, એ પ્રસંગ પણ આપણે હમણે જોઈશું. પછી આવું બધું હોવાને એની અંદર પાછા એવા જ ગુણિયલ હતા, સબગુણ પૂરન પરમ વિવેકી. મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર તમામ ગુણો હતા. એની સાથે સાથે એક બહુ જ મોટી વિશેષતા એ હતી કે અત્યંત રૂપવાન હતા. રૂપવાન કેવા હતા તો એવું કહેવાય છે, અત્યારે આપણને અતિશયોક્તિ લાગે પણ મુક્તાનંદ સ્વામી જ્યારે સ્નાન કરતા હોય ત્યારે મહારાજની અમને આજ્ઞા હોય કે તમારું શરીર દેખાવું ન જોઈએ. સ્નાન કરતા હોય ત્યારે તો શરીર ઉપરથી કપડું ઉતારવાનું હોય ને, ઉપરનું કપડું તો ઉતારી લે ને. મહારાજની એવી આજ્ઞા હતી કે તમે સ્નાન કરો ત્યારે પણ તમારું ઉપવસ્ત્ર કે ગાતરિયું છે ને શરીર ઉપરથી કાઢવાનું નહીં. કારણ કે ત્યારે કોઈ સ્નાન કરવા માટે બાથરૂમની વ્યવસ્થા નહોતી. ખુલ્લામાં સ્નાન કરવાનું હોય, નદી તળાવમાં સ્નાન કરવાનું હોય તો બીજા સંતો ઉપરનું ગાતરિયું નીચે ઉતારીને સ્નાન કરતા હોય. મુક્તાનંદ સ્વામી માટે મહારાજની એવી આજ્ઞા હતી કે તમે ઉપરનું ગાતરિયું પણ ઉતારતા નહીં. કારણ કે એટલા બધા રૂપવાન હતા કે દિવસના સમયે મુક્તાનંદ સ્વામીનું શરીર જો ખુલ્લું હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાતું. અત્યારે માણસને આ અતિશયોક્તિ જેવું લાગે પણ આવા રૂપવાન હતા, રૂપ અને ગુણે યુક્ત આ મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામીની સાધુતા પણ એવી હતી, ગમે તેવો કોઈ હોય ને માર માર કરતો આવતો હોય તો એમના દર્શને જ એને શાંતિ થઈ જાય. એ ક્યારેય એમના જીવનની અંદર ક્રોધ એમણે કર્યો જ નથી એટલે તેઓ લખી શકે છે.

મુક્તાનંદ સ્વામી અત્યંત વ્યવહાર કુશળ હતા. તુલસીદાસના મંદિરની મહંતાએ સંભાળી અને એક અઠવાડિયામાં તો મુક્તાનંદ સ્વામીને સમગ્ર આશ્રમનો કારભાર સોંપી દીધો. વ્યવહાર કુશળતા કેવી હશે આ દ્રષ્ટાંતથી, આ પ્રસંગથી આપણને ખ્યાલ આવે છે. તો એવા વ્યવહાર કુશળ હતા અને આ બધાના શિરમોળ સમાન એ સાચા અર્થમાં મુમુક્ષુ હતા. વચનામૃતની અંદર એમણે 91 પ્રશ્ન પૂછેલા છે, પણ પ્રત્યેક પ્રશ્ન એમની મુમુક્ષુતાને પ્રસન્ન શું કહેવાય બહાર લાવે છે કે મુક્તાનંદ સ્વામીની કેવી ઉત્તમ પ્રકારની મુમુક્ષુતા હતી. મુક્તાનંદ સ્વામી આવી રીતે સદગુણ પૂરણ, બધા જ ગુણોની અંદર ગુણિયલ પૂરણ હોવાય છતાં પણ એમના જીવનના એક બે પ્રસંગો એવા છે કે જેના પ્રમાણિકતાનું આપણને ખાતરી અપાવે છે કે કેટલા પ્રમાણિક હતા. એમાંનું એક લોયાનું 6 વચનામૃત છે. એ વચનામૃતની અંદર આમ તો શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીની બહુ વચનામૃતોમાં પ્રશંસા કરી છે. લગભગ 12 જેટલા વચનામૃતની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરી છે. એમાં પહેલી વાત લખી છે સારંગપુરના 3 વચનામૃતમાં કે જે દિવસે અમે પ્રથમ લોજપુરમાં મુક્તાનંદ સ્વામીને દીઠા અને અદ્યપી પર્યંત મુક્તાનંદ સ્વામીને ચડતો ને ચડતો રંગ છે. આપણે જુઓ સત્સંગની અંદર આવીએ ને ત્યારે આપણો ચડતો રંગ હોય, આપણો ઉત્સાહ ઉમંગ અને આમ કંઈક કરી છૂટવાની ભાવના હોય, અને થોડાક દિવસ સત્સંગ કરીએ, સત્સંગની અંદર આવીએ ને, સત્સંગની ખીચડી પચી જાય ને, એટલે પછી જુઓ દશા. શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભજવાને ભગવાન આવ્યો તૈયે, તારા અંગમાં રે નહોતા મોટપમાન. ત્યારે નિર્માની હોઈએ ને, નિર્માની થવાની ઈચ્છાવાળા હોઈએ, મુમુક્ષુ હોઈએ, હે, પણ શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભજવાને ભગવાન આવ્યો તૈયે, તારા અંગમાં રે નહોતા મોટપમાન. સૌ સંતને શિષ નામ તો રે, થઈ દાસાનું દાસ. સંતોને પગે લાગે ને, ચરણ ઘસી લે, અને પછી ધીરે ધીરે છે ને પ્રગતિ થતી જાય. પછી આમ વાંકો વળે, ચરણ સ્પર્શ ન થાય પણ વાંકો વળે, પછી નમન કરે, પછી ઢીચણે અડે, પછી છાતી સુધી આમ કરે સામ સામે આમ, અને પછી માથે હાથ મૂકીને જતો રહે આશીર્વાદ આપીને. શોધી આવ્યો તું સત્સંગ મારે, આ પ્રગતિ આપણી. મુક્તાનંદ સ્વામીને છેક સુધી આવી છે. શું કહેવાય, મહારાજે પ્રશંસા કરી છે કે જે દિવસે મેં પ્રથમ લોજપુરમાં દીઠા એવા ને એવા અદ્યપી પર્યંત એમનો ચડતો ને ચડતો રંગ છે. એટલા માટે કહી શકે.

પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી. પહેલા દિવસે પ્રથમ જેવી પ્રીત હોય એવી ને એવી ઉત્તરોત્તર વધતી રહે એનું પ્રમાણપત્ર મહારાજે આપ્યું છે. બીજી વાત લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજે કરી કે અમે રામાનંદ સ્વામીના દર્શન કર્યા પહેલા 9 મહિના અને 10 દિવસ, મહારાજે 10 દિવસ નથી લખ્યા, 9 મહિના લખ્યું, પણ એ જે સમયગાળો આપણે કહીએ તો 9 મહિના અને 10 દિવસ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં મહારાજ વર્ત્યા છે. અમે એમને ગુરુ તરીકે સ્વીકારી અને આ પ્રમાણે અમે રહેલા છીએ, પરંતુ મુક્તાનંદ સ્વામીને ક્યારેય અમારા પ્રત્યે એવો શિષ્ય ભાવ નથી. જે દિવસથી અમારા એમણે દર્શન કર્યા અને અંતરમાં અમારા પ્રત્યે જે ભાવ એમને ભગવાનપણાનો થયો તે ઉત્તરોત્તર એ ભાવ વધતો રહ્યો છે. સંપ્રદાયની અંદર એવી વાતો કહેવાય છે કે મુક્તાનંદ સ્વામીને 28 વર્ષે મહારાજનો નિશ્ચય થયો, પણ એ નિશ્ચય એટલે પરાપારનો, આપણા બધાનો નિશ્ચય ભેગો કરીએ ને તોય એ કોટીમાં ન આવે એવો અતિ ઉચ્ચ કોટીનો એ નિશ્ચય એમને ત્યારે થયેલો. લોયાના 6ઠા વચનામૃતની અંદર મહારાજ બે વાત કરે. એક, જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન સ્મરણ કરતો હોય અને ભૂંડાઘાટ સંકલ્પ થાય, અને એ ભૂંડાઘાટ સંકલ્પ થાય ને કોઈ રીતે ટાળ્યા ટળે નહીં, વિચારે કરીને ન ટળે, આચારે કરીને એટલે કે દેહ કરીને ઊભો થાય, તાળી પાડે, આ કરે તે કરે, ગમે તેવા પ્રયત્ન કરે, તે છતાં પણ ભૂંડાઘાટ ન ટળે એની નિવૃત્તિ માટે મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી જેવા સંત છે ને એમનું નામ સ્મરણ કરવું. મુક્તાનંદ સ્વામીનું નામ આપે છે તો મુક્તાનંદ સ્વામી કેટલા મહારાજના માટે મતે આદર્શ હશે, ત્યારે આવી એક અતિ ઉચ્ચ કોટીની જે વાત છે એમાં મહારાજ મુક્તાનંદ સ્વામીનું કહે છે. ખરેખર સંત માટે મુક્તાનંદ સ્વામીએ ઘણા બધા પદોમાં લખ્યું છે અને એ સાર્થક છે કે એવા જે સંત છે ને એનું સ્મરણ કરવાથી, એમનું નામ લેવાથી, એને યાદ કરવાથી ભૂંડાઘાટની નિવૃત્તિ થાય છે. એકવાર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીએ જ કહ્યું, આમ તો એમના પ્રાપ્તિના પદોની અંદર એક પદની અંદર મુક્તાનંદ સ્વામી પોતે કહે છે કે મહારાજ માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા, મારું મંદિર ધામ કીધું. મારા ઉપર તમે ખૂબ કૃપા કરી છે, અઢળક ઢળ્યા છો, પણ મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે નિષ્કપટ થાય છે. આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું, તન તણા તાપ તે કેમ સમાવે. તમે મારા પર અત્યંત કૃપા કરી છે, મારે મોલ પધાર્યા છો અને બધું સાચું, પણ આવતું જોબન યુવાન અવસ્થા છે, આ

મહારાજ, એક મારી પ્રાર્થના છે, આવતું જોબન એટલે યુવાન અવસ્થા અને અનંગ એટલે કામદેવ, આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું, આ મારે તનની ઉપાધિ. જો શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે સત્પુરુષની ભેળો રે, કે એમ કરે અને સેવે, સેવે ભેળો રે કે તેમ કરે તો કારણ દોષ ન જાય. આપણી જે વાસના છે, કારણ શરીર જે ટાળવું છે ને, એને માટે ઘણા એવું કે ભાઈ સંતોનો સમાગમ કરે, સાથે રે, સેવે, આ બધા ત્રણે ત્રણ વસ્તુ છે ને બહુ સારી છે. સેવે એટલે કે સેવા કરે, સાથે રે, સમાગમ કરે. સેવે ભેગો રે, ભેગો રે તો ભીડો પણ સહન કરવાનું આવે, અથવા તો મોટા પુરુષની જે બધી ક્રિયા ગમો અણગમો આ બધું પણ સહન કરવાનું આવે. તો સેવે ભેગો રે ને કે એમ કરે, આ ત્રણે ત્રણની અંદર ઘણી વાર સંતો કહે છે આવું કોણ કરે. સેવે એટલે કે સેવા કરે, તો નોકર, નોકર હોય એને કઈ આજ્ઞા થાય, અથવા તો ગરજુ. સેવે ભેગો રે, પડ્યો રે, એટલે માખી મચ્છર પણ ભેગા જ રહે છે ને. સેવે ભેગો રે અને કે એમ કરે, કે એમ કરે ને એ દાસ અથવા તો નોકર, એને એવું જ કહેવાય. કેવું તો કોઈ પણ કરે, પણ એટલાથી કંઈ કારણ શરીર વાસના એ ટળે નહીં. વાસના ટાળવા માટે શું કે નિર્દોષ સર્વજ્ઞન અંતરાય ટાળે, ભગવાનને નિર્દોષ સમજે અને સર્વજ્ઞ જાણે, અંતર્યામી જાણે કે ભગવાન છે ને, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાયે, જિસકે હાથમે દોરી, ભગવાન બધું જ જાણે છે, સર્વજ્ઞ છે. અને પછી ત્રીજું કે નિષ્કપટ, એની પાસે કોઈ પણ પ્રકારનું કપટ ન રાખે. તો મુક્તાનંદ સ્વામી જાહેરની અંદર આવી વાત કરે છે કે મહારાજ, આવતું જોબન અનંગ દુઃખ દે ગણું, તન તણા તાપ તે આસ સર્વે પરરી પ્રીત તમ શું કરી, વરી હું વ્રહવંતી નાથ તમને મદન રીપુ મારવા. મદન એટલે કામદેવ, મદન રીપુ મારવા, તાપને ટાળવા, અર્પી હું તન મન નાથ તુજને, મારું શરીર તન મન આ બધું જ મેં તમને અર્પણ કરી દીધું છે, તમે જેમ કહો એમ મારી કરવાની તૈયારી છે, પણ એક એવી દ્રષ્ટિ કરો. અને ખરેખર જ્યારે જાહેરમાં અથવા તો ખાનગીમાં અંતરથી મોટા પુરુષની પાસે નિષ્કપટ થાય ને, ત્યારે ભગવાન કૃપા કરતા હોય છે. મુક્તાનંદ સ્વામી પછી કહે છે કે મીઠ

ભગવાને પછી એક મીઠી દ્રષ્ટિ કરી. અને એક દ્રષ્ટિ થાય ને, આપણે જિંદગી પર્યંત સાધન કરીએ, વત તપ જપ સાધન જે કંઈ કરીએ, અને મોટા પુરુષ આપણા ઉપર કૃપા દ્રષ્ટિએ કરીને જુએ. મધ્યનું સાતનું વચનામૃત ગઈકાલે થોડો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાનનો ભક્તો એના અંતરમાં તો એવી ઈચ્છા છે, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને વૈરાગ્યની દુર્બળતા છે, એની ટાળાની શ્રદ્ધા હોય તોય પણ અયોગ્ય સ્વભાવ ટળે નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, શું ઉપાય કરે ત્યારે વાસના ટળે, સ્વભાવ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ મોટા સંત છે એની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ છે તેમ મંડ્યો રહે, ત્યારે પરમેશ્વર એને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ, જે આ બચારો વૈરાગ્ય રહિત છે અને એને કામ ક્રોધાદિક દોષો પીડે છે, આવી રીતે મોટા પુરુષ કૃપા દ્રષ્ટિ કરીને જુએ. અને ભગવાનની કે મોટા સંતની જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે એની દ્રષ્ટિએ માત્રે કરીને દોષ માત્ર બળીને ખાક થઈ જાય, ટળી જાય ને તો ફરી ફૂટે, પણ બળી જાય ને પછી એને ફૂટવાની આશા નહીં. તો આ રીતે મુક્તાનંદ સ્વામી માટે મહારાજે કહ્યું કે ભૂંડા ઘાટની નિવૃત્તિ માટે પણ મુક્તાનંદ સ્વામીની વાત મહારાજે કરી. વાણી જેની ચંચળ હોય એને ટાળવા માટે પણ મુક્તાનંદ સ્વામીને આદર્શ આપી કે મુક્તાનંદ સ્વામી ધીર ગંભીર અને શાંત હતા. તો એમાં પણ મહારાજે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરી. લોયાના 13ના વચનામૃતમાં મહારાજ કહે છે કે પુરુષ નારાયણને લઈને તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. નારાયણને લઈ ભગવાનના સંબંધે કરીને તો આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા, જળ જેમ જળ તરંગ નહીં ભેદ કદા, તેજ અગ્નિ ભિન્ન કદા, એમ હરિ હરિ ધ્યાને પામે સદા. આવી રીતે ભગવાનને લઈને તો મુક્તાનંદ સ્વામીને પણ એવા કહેવાય, ભગવાન જેવા કહેવાય, એવી રીતે મહારાજે વાત કરી. અને મધ્યનું 62નું વચનામૃત છે ને, સંત સ્વામીને આપદાનું કહેતા, આ પ દા, આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસત્વપણું, આપદા. આ વચનામૃત છે ને, આ ચમત્કારી વચનામૃત છે, કારણ કે વચનામૃત ગઢડા મધ્યનું 62 એટલે ગઢડામાં નિરૂપાયેલું છે. એ જ દિવસે એ જ તારીખે શ્રીજી મહારાજ સુરતની અંદર સમગ્ર સંઘ સહિત છે. મુક્તાનંદ સ્વામી પણ સુરતમાં છે. હરિલીલામૃતની અંદર આખી આખ્યાન, આખું કડીઓ, બધું જ એનો ઉલ્લેખ સમયસર બધું આવે છે. તો આ પ્રમાણે મહારાજ અહીંયા મુક્તાનંદ સ્વામીને મધ્યના 62ના વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને વાત કરે છે. એમાં છેલ્લે મહારાજ રહસ્ય કહે છે. રહસ્ય એટલું કહે છે કે અમને મુક્તાનંદ સ્વામી પ્રત્યે ઘણું હેત છે, અત્યંત હેત છે, અને મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે. ક્ષય રોગ એટલે એ વખતે રાજરોગ ગણાતો, એની કોઈ દવા જ નહોતી. જેને ક્ષય રોગ થાય એ ક્ષય પામી જાય, નાશ પામી જાય, એવો ક્ષય રોગ થયો હતો. તો મહારાજ એ સમયે સમગ્ર સત્સંગ સમાજને, સંતો ભક્તોને કહે છે કે અમારા આશ્રિત એવા જે ભક્તો, એને ત્રણમાંથી એક અંગ દ્રઢ કરવું, એક આત્મનિષ્ઠા, કેટલું અઘરું છે, બીજું દાસત્વપણું, હાથ જોડીને હજુર રહેવું, અને ત્રીજું પતિવ્રતાપણું, ભગવાનને વિશે પતિવ્રતાની આ ટેક રાખવી. આ ત્રણ વાત કરીને પછી કહે છે કે એવું ન થાય તો ત્રણેય અઘરું દેખાય છે. તો કે જેને આવું હોય એવા સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી. અને પછી મહારાજ કહે છે કે આ જે એને વાત કરી છે ને, એ બહુધા તો મુક્તાનંદ સ્વામી સારું કરી છે, કારણ કે એમને ક્ષય રોગ થયેલો છે અને રખેને એમનો દેહ પડી જાય. અને મુક્તાનંદ સ્વામી પણ હાથ જોડે કે હા મહારાજ, હું પણ એમ સમજુ છું કે આ વાત મારા માટે જ કરી છે. એમને દાસત્વપણું પણ હતું, આત્મનિષ્ઠા પણ હતી. આપણે સૌ જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બંને વિચરણમાં છે, અને એક ગામની ભાગોળેથી પસાર થયા ને તો ત્યાં આગળ એક બાવાએ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીને આમંત્ર્યા. ઘરે ગયા ને એટલે ઘરમાં પૂરી દીધા. ઘરમાં પૂરી બારે સાંકળ વાંચી અને પછી છરો ઘસવા લાગ્યો, શાર્પ કરવા લાગ્યો. આમાં કોઈએ પૂછ્યું કે કેમ કરે તો કે આમ સ્વામિનારાયણને મુંડિયા લાગમાં આવ્યા છે અને નાક કાન કાપવા છે. એ બોલ્યો, બ્રહ્માનંદ સ્વામીએ સાંભળ્યું, મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું છે. બ્રહ્માનંદ સ્વામી હલી ગયા કે સમાજની અંદર બધું કરે ને ચાલે, પણ નાક કાન કાપે ને અને એમાંય નાક કપાય ને, એ બહુ અઘરું છે.
સમાજમાં નાક એનું જ કાપતા કે જેણે પંચ વર્તમાનમાંનું એક મોટું વર્તમાન લોપ્યું હોય, નાક ગમે તેનું ન કાપે. કોઈને માર માર્યો હોય કે નાની મોટી કંઈ ભૂલ થઈ હોય એવામાં નાક નહોતું કાપવામાં આવ્યું. નાક કાપવા માટેનું એક જ એ વખતનું દૂષણ સમાજની અંદર પ્રચલિત હતું કે કોઈ ખરાબ કર્મ કરે, અઘટિત કર્મ કરે, દુરાચાર આચરે ને તો જ એનું નાક કપાતું. અને નાક કાપી લે એટલે સાધુનું નાક કપાય તો કેવું એને લાગે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી બહુ ચિંતિત થાય છે અને મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી આ તો બહુ ખરાબ. જો આવા સમયે આત્મનિષ્ઠા કેટલી, પ્રથમનું 56 કે આત્મનિષ્ઠા છે ને એ અંત સમયે ખબર પડે. અંત સમય એટલે જિંદગીના છેલ્લા સમય નહીં પણ પ્રસંગના અંતે, કોઈ પણ પ્રસંગ થાય ને એનો અંત ભાગ આવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણી દ્રઢતા કેટલી છે, સમજણ કેટલી છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે અનંત જન્મ સુધી સગા સંબંધી બૈરા છોકરા માટે નાક કાન કપાવ્યા છે, આ વખતે ભગવાન માટે. પણ એ જરાય ચલિત થતા નથી. પછી તો આવી એમની દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. રાઘવજત નામનો કોઈ એક માણસ ત્યાંથી નીકળે છે. પેલા બાવાને છરો ઘસતો જોઈને પૂછે એટલે શું કરે તો કે છરો ઘસું કેમ, કે સ્વામિનારાયણને મુંડિયા અંદર પૂર્યા છે ને એના માટે. અને ભગવાને એનામાં પ્રવેશ કરી અને એ બંનેને જેમ જગન્નાથપુરીની અંદર મહારાજાની સામસામા બેને લડાવ્યા હતા એવી રીતે રાઘવજત વચ્ચે પડી છે અને આ પ્રમાણે બંને સંતોનો છુટકારો થાય છે. પણ મુક્તાનંદ સ્વામીને એવી જબરજસ્ત આત્મનિષ્ઠા પણ હતી કે આવા સુખ દુઃખના પ્રસંગે, આવા વિકટ પરિસ્થિતિની અંદર પણ મહારાજ પ્રત્યેની એમની જે શ્રદ્ધા એ ક્યારેય ચલિત થતી નહીં. બીજો એક પ્રચલિત પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ, પ્રસંગ રમૂજી છે. હરિલીલામૃતમાં એનું ખૂબ સુપેરે વર્ણન કર્યું છે. વધારે પડતો આ પ્રસંગ બ્રહ્માનંદ સ્વામીનો છે પણ એમાં મુક્તાનંદ સ્વામીની સાધુતા બહાર આવે છે, શિરમોળ બને છે. પ્રસંગ એવો છે કે બ્રહ્માનંદ સ્વામી બીમાર થાય છે અને હવે એમનો દેહ ટકે એવો નથી. એટલે જ્યારે બધાને આ ખબર પડી એટલે મહારાજને બધા વિનંતી કરે છે કે મહારાજ કોઈ પણ ભોગે બ્રહ્માનંદ સ્વામી તો રહેવા જ જોઈએ, કારણ કે બ્રહ્માનંદ સ્વામી હોય તો જ તમારી મૂર્તિનું સુખ આવે. તમે રસઘન મૂર્તિ છો પણ એ મૂર્તિનો રસ બારે લાવવાની કળા કૌશલ્ય બ્રહ્માનંદ સ્વામીમાં છે. એટલે મહારાજને હસાવે, રમાડે, આ બધા જે આનંદ પ્રમોદ થતો હોય અને એ બ્રહ્માનંદ સ્વામી જો ન હોય તો. એટલે બધાએ મહારાજને પ્રાર્થના કરી. મહારાજ કે પણ એની આવરદા તો પૂરી થઈ ગઈ છે. અને બધાએ અંતરથી એવી પ્રાર્થના કરી કે મહારાજ અમારી આવરદા અમે બ્રહ્માનંદ સ્વામીને આપીએ. સભામાં એ વખતે જેટલા ભક્તો બેઠા હશે મહારાજે કહ્યું સારું, તો દરેકે એક એક સપ્તાહ 7-7 દિવસની આવરદા બ્રહ્માનંદ સ્વામીને આપી. અને બ્રહ્માનંદ સ્વામી તો આ પ્રમાણે લાંબુ આયુષ્ય ભોગવતા થયા. પણ બ્રહ્માનંદ સ્વામીના મંડળની અંદર એક સાધુ હતા અને એ સાધુને કંઈક જે કંઈ બનાવ બન્યો હશે અને એમની ઈચ્છા થઈ કે મારે બ્રહ્માનંદ સ્વામીની સાથે નથી રહેવું. બ્રહ્માનંદ સ્વામી સાથે નથી રહેવું તો બીજી કોઈની સાથે તો રહેવાય નહીં. એટલે પછી વચલો માર કે હું ઘરે જતો રહું, નીકળી જાઉં. મુક્તાનંદ સ્વામીને આ ખબર પડી. મુક્તાનંદ સ્વામી એને આશ્વાસન આપ્યું, એમને પોતાની પાસે રાખ્યા. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી એટલે બ્રહ્માનંદ સ્વામીએ મારો ત્યક્ત તિરસ્કૃત કરેલો છોડી દીધેલો ચેલો કેમ રાખ્યો. તો દરરોજ નિત્ય નિયમ પ્રમાણે જય સ્વામિનારાયણ કરવા માટે જાય એ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કરવા માટે નથી જતા. આ વાત, આ પ્રસંગ મહારાજે કારિયાણીના નવના વચનામૃતની અંદર લખ્યો અને ટાઇટલ કેવું મૂક્યું, પાડાખારનો. પાડાખારની વાત છેલ્લાના 14 વચનામૃતમાં મૂકી છે કે પાડો છે એ કામે કરીને ભેંસને વિશે આસક્ત થયો હોય અને વચ્ચે કોઈ પણ આવે તો એની ખા ભૂલાવી દે. પછી બીજો સામે પાડો હોય તો પાડાને મારી નાખે. અને કોઈ માણસ હોય ને એ માણસે પણ જો એને રોક્યો હોય તો ત્યાં સુધી સમાજની અંદર તો એની લોક વાયકા છે કે માણસ મરી જાય ને ત્યારે જે જગ્યાએ એનો રાખનો ઢગલો હોય ને એને પણ એ પાડો માથા મારીને એ ઢગલો પણ ફેંદી નાખે. આટલી બધી એને એમાં આસક્તિ હોય છે અથવા આવું એને વિશે ખાર વેર બંધાય છે. મહારાજે આ વચનામૃતનું ટાઇટલ મૂક્યું પાડાખારનું. હવે જે સંતો વચનામૃતના સંપાદક હોય એ પોતાનો પ્રસંગ બન્યો હોય એને આવા ટાઇટલથી નવાજી શકે ખરા? આવું ટાઇટલ મૂકે હે? પ્રસંગ કદાચ મહારાજની ઈચ્છા આજ્ઞા હોય લખવો ઘટે ને તો પણ એને ડાયલ્યુટ કરી નાખે. હા,
લોયાના છઠ્ઠા વચના વ્રતની વાત કરતો મહારાજે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરી અને પણ એમાં શબ્દ કેવો

દોઢ ડાયો એટલે સમાજની અંદર નકામો, કઈ કામનો નથી, નકામો માણસ છે એવું થઈ ગયું. તો મહારાજ મુક્તાનંદ સ્વામીની મોટપ કે છે, પણ શું કે છે, શબ્દ કેવું વિશેષણ વાપરે છે, લોક વ્યવહારે કરીને, એટલે કે આધ્યાત્મિક માર્ગની મોટપ આંતરવૈભવ નથી, એમાં બાહ્ય મોટપને આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ એની કિંમત જ નથી. આધ્યાત્મિક માર્ગ આંતર સાધનાનો છે, અને આંતર સાધનાની અંદર કે બાહ્ય જગત વ્યવહારની અંદર લોક વ્યવહારની અંદર મોટો હોય, મહારાજે પ્રથમના 27માં લોકની અંદર જેની પાસે એક ઘોડું હોય એના કરતાં 10 ઘોડા એ મોટો કહેવાય, એવી રીતે લોકની અંદર જે મોટપ છે ને એ સ્થાનમાં મુક્તાનંદ સ્વામીને મૂકી દીધા. મુક્તાનંદ સ્વામી વચનામૃતના સંપાદક સંત છે, મોટા વરિષ્ઠ વડીલ સંત છે. જો એ ધારે ને તો એમાં લોક વ્યવહાર શબ્દ છે ને એ પ્રૂફ રીડિંગમાં ઉડાવી દે તો શું આવી જાય શબ્દ, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત. હે, અને પછી લોક વ્યવહારે મોટા, લોક વ્યવહારે મોટા એટલે દોઢ ડાયો ડિગ્રેડ, અને મોટા એટલે ખરેખર મોટા. પણ આ મુક્તાનંદ સ્વામી છે ને, મહારાજે જેમ એને રાખ્યા ને એમ રહ્યા છે. મહારાજ કે લોક વ્યવહારે મોટા તો લોક વ્યવહારે મોટા, ખોટા તો ખોટા, એની કોઈ એને પડી નથી, એને ગણના નથી. સાચા અર્થમાં એ સાધુ છે, એ આંતર વૈભવ ખીલવીને બેઠેલા છે, મહારાજના રંગે રંગાયેલા છે. તો આ રીતે મહારાજ એમને આવી વાત કરે છે, તો પણ એ શબ્દ પ્રમાણિકપણે મૂકે છે, એ મુક્તાનંદ સ્વામીનું પ્રમાણિકપણાનું આપણને દ્યોતક દર્શન થાય છે. અંત્યના 24ના વચનામૃતમાં મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામીને વિશ્વાસનું અંગ. મહારાજ ગઢાળી જમવા માટે જવાના છે, આંબા શેઠનું આમંત્રણ છે. પ્રસંગ એવો છે કે આંબા શેઠે મહારાજને કહ્યું કે કેટલા સંતો આવશો, મહારાજે કહ્યું કે 5, તો કે બસ મહારાજ કે 50 લાવશું, તો કે બહુ સારું. આંબા શેઠની પણ એટલી જ લિમિટ હતી, 50 આવે તો સારું. અને મહારાજ તો 5 ને 50 ને બદલે 1 મીંડું વધારીને ગયા, 500 સંતોને લઈને ગયા. અને મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે સ્વામી, 1 શેર જેટલા ચોખા હતા, એ ચોખા બતાવીને મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે કે સ્વામી આટલામાંથી કેટલા માણસ જમે. મુક્તાનંદ સ્વામી પહેલી તો વાત એવી કરી કે મહારાજ આપ ધારો એટલા. મહારાજ કે ના, પણ આ આટલા ચોખામાંથી ખરેખર રસોઈ બનાવે તો કેટલા જમે. મુક્તાનંદ સ્વામીને રસોઈનું પણ જ્ઞાન છે, એમણે કહ્યું કે મહારાજ આટલા ચોખાની રસોઈ બનાવી હોય તો 10 માણસ જમે. મહારાજ કે બસ 10 જ જમે વધારે. એમ કરતા કરતા મહારાજની ઈચ્છા જોઈ મુક્તાનંદ સ્વામી વધારતા ગયા કે મહારાજ કે આમાંથી 500 માણસ પણ જમે. અને મહારાજને આજ એમની આગળ કહેવરાવવું હતું કે અમે ધારીએ એટલા માણસ આમાંથી જમે, 500 જમે ને 5000 પણ આમાંથી જમે. એકવાર મહારાજના હાથમાં રૂમાલ છે, મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આ શું છે. બધાને ખબર પડે 5 વર્ષનો છોકરો હોય ને તો એ કહી શકે કે આ રૂમાલ છે, એમાં પૂછવાનું ના હોય. તો મુક્તાનંદ સ્વામી કહે મહારાજ રૂમાલ છે, મહારાજ કે તલવાર છે. મુક્તાનંદ સ્વામી કોઈ પણ પ્રકારની શંકા હોય કે હા મહારાજ તલવાર છે. મહારાજ કે ના, અને તલવાર બતાવીને કે આ રૂમાલ છે, કે હા મહારાજ રૂમાલ છે. કારણ કે રૂમાલ અને તલવાર નામ પડાવનાર કોણ, પાડનાર તો હું તમે આપણે આપણા જેવા હોઈએ. કોઈએ પણ સમાજની અંદર કોઈ વસ્તુ જોઈ એનું નામ પાડ્યું, પણ એની અંદર પ્રેરણા કરવા વાળા કોણ, પ્રેરણાદાતા કોણ, અહીં સુધી અમને ખબર છે કે પ્રેરણાદાતા તો પરમેશ્વર છે, અને એ પરમેશ્વર તમે છો. તો મુક્તાનંદ સ્વામી તલવારને રૂમાલ કહી શકે છે, અને રૂમાલને તલવાર આપણે છે ને કેવા ખાતર કહીએ, હા મહારાજ આવ ને તમે રાજી. બિરબલ અકબરનો આવો પ્રસંગ આવે છે ને, કે અકબરે બિરબલને પૂછ્યું કે શાકભાજીમાં સૌથી શ્રેષ્ઠ છું. અકબરની ઈચ્છા હતી કે રીંગણા સારા, એટલે બિરબલે રીંગણાના વખાણ કરે કે રીંગણા. અકબર બાદશાહ કહે રીંગણા તો શું સારા, ઉનાળાની અંદર તો ચરકા લાગે ને ગરમ પડે ને આને તેને, કે આ રીંગણા નહીં સારા. અકબર બાદશાહ કે કેમ તમે ઘડીક રીંગણા સારા કહો છો ના, તો કે હું તો તમારો ચાકર છું રીંગણાનો નહીં, તમે જેમાં રાજી એ રાજી, મારે ક્યાં એમાં બીજું કે શું કરવાનું. મુક્તાનંદ સ્વામીએ કંઈ એવી ભાવનાથી અકબર બિરબલનો આ પ્રસંગ જાણે છે અને મહારાજને નથી રાજી કરવા કહ્યું, પણ મહારાજને વિશે એવી નિસ્તર્ક બુદ્ધિ હતી કે ભગવાન જે કે એ ભગવાન તો સમર્થ છે, જે ધારે એને એ કહી શકે. તો આવી રીતે મુક્તાનંદ સ્વામીને વિશ્વાસનું અંગ. પછી બીજું કહ્યું કે મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવાનું અંગ. મુક્તાનંદ સ્વામીને અમારી

તનતાનું અંગ. તો એમના જીવન દરમિયાનમાં આપણે જોઈએ છે વચનામૃતની અંદર જે એમના પ્રશ્નો છે ને એની અંદર પણ, હે મહારાજ તમે કયે પ્રકારે રાજી, અતિશય રાજી થાવ, રાજી નહીં પણ અતિશય રાજી કેવી રીતે થાવ. તો મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામીને અમને પ્રસન્નતા કરવાનું એ અંગ. અને છેલ્લે સૌથી શિરબોળ છેલ્લાના 33 વચનામૃતમાં મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી એવા સંત છે કે એને ધન દોલત સ્ત્રી અને પુત્રાદિકનો યોગ થાય અને કોઈ ગમે તેવો ચમત્કાર બતાવે ને તો પણ મુક્તાનંદ સ્વામી છે ને એ ચમત્કારને નમસ્કાર કરે નહીં, એટલે લખી શકે છે ને. પર

હવે મુક્તાનંદ સ્વામી માટે મહારાજને આવો વિશ્વાસ છે કે ગમે તેવા આપતકાળની અંદર પણ એને સ્ત્રી ધનાદિકનો યોગ થાય કે કોઈ ગમે તેવો ચમત્કાર કે પરચા બતાવે ને, તો પણ એ ચમત્કાર કે પરચાની અંદર મુક્તાનંદ સ્વામી લેવાય કે લોભાય નહીં. અને મધ્યનું 58મું વચનામૃત છે, એ મધ્યના 58ના વચનામૃતની અંદર મહારાજ બહુ સરસ વાત કરીને કહે છે કે સંપ્રદાયની પુષ્ટિ શેણે કરીને થાય, તો કહે છે કે રામચંદ્રજીના ઉપાસકો એને રામાયણે કરીને, કૃષ્ણના ઉપાસકો એને શ્રીમદ ભાગવત આદિ ગ્રંથિ કરીને, એમ અમારા ઉપાસક હોય, અમને જે પોતાના ઈષ્ટદેવ જાણતા હોય એને સંપ્રદાયની પુષ્ટિ તો જન્મથી લઈને અમારા જે અવતાર, અમારા જે ચરિત્રો, એ અમારા ચરિત્રે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય. અને પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, અમે તમને એવી આજ્ઞા કરીએ છીએ કે તમારો દેહ રહે ને ત્યાં સુધી તમારે અમારા ચરિત્રો લખવા. આવતીકાલે એ પ્રસંગને આપણે વિશેષ જોઈશું. પણ મુક્તાનંદ સ્વામીને મહારાજ આવી વાત કરે છે. મુક્તાનંદ સ્વામી કેવું ને કેટલું સાહિત્ય લખે છે એની વાત આવતીકાલે જોઈશું. પણ આ સાહિત્ય લખવાની જ્યારે વાત આવી ત્યારે, હવે સાહિત્ય છે ને બે રીતે લખાય, એક તો ગુજરાતમાં જન્મ છે એટલે ગુજરાતી ભાષામાં, જેને પ્રાકૃત ભાષા કહેવાય કે જે તે પ્રદેશની ભાષા. બીજી કે જ્યારે સર્વજનને સમાસ થાય એવી, વિદ્વત વર્ગ જેને માન્ય કરે એવી જો ભાષામાં સાહિત્ય લખવું હોય અને ભગવાનનું જીવનચરિત્ર લખવું હોય ને, તો એ સંસ્કૃત ગિરવાણ ભાષા કે જે સર્વને માન્ય કહેવાય, સર્વોચ્ચ ભાષા કહેવાય, એ ભાષાની અંદર જો અમારા ચરિત્રોને લખવામાં આવે ને તો એ સર્વ એને માન્ય કરે. પણ મુક્તાનંદ સ્વામી તો શરૂઆતના વર્ષોની અંદર એને આ રીતે રામાયણ વગેરે ગ્રંથોનો અભ્યાસ હતો, સંસ્કૃત પ્રારંભિક સામાન્ય ભણેલા, જે બધા અમે સંતો બધા ભણીએ છીએ ને બે ચાર વર્ષ સુધી, આપણને ખાલી ઊંડ રૂલરૂક એ બધું આવડે એટલે આપણને લાગે કે આપણે સંસ્કૃત ભણી ગયા, અથવા તો બે શ્લોક બોલીએ એટલે લોકોને લાગે કે સંસ્કૃત વાંચતા આવડે, એ વસ્તુ જુદી છે. પણ મહારાજે તો મુક્તાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરી કે સ્વામી તમે સંસ્કૃત ભણો. મુક્તાનંદ સ્વામી કેટલા ઉચ્ચ કોટીના આજ્ઞા પાલક છે, એમની ઉંમર 51 વર્ષ વટાવી ગઈ છે, વનમાં ગયેલો છે. માણસ વનમાં જાય ને એટલે પાછો ન આવે. વનની અંદર છે ને 5 વન છે, 51, 52, 54 ને 55, 57 અને 58, આ 5 વન છે. 5 વર્ષ વનમાં રહેવાનું હોય એમાં માણસ જીવો ને તો જીવે ને ત્યારે ઉપડી જાય, એવું કે છે. વનની અંદર પ્રવેશ કરે ને નક્કી નહીં વનમાંથી બહાર નીકળે, બહાર નીકળે પછી એક દસકો ખેંચી જાય, પણ ન નીકળે તો ના નીકળે, વનમાં ને વનમાં અટવાઈ જાય, ઉપડી જાય. મહારાજે 51 વર્ષની ઉંમર છે અને મુક્તાનંદ સ્વામી સામે જોઈને મહારાજે પોતાની રુચિ બતાવી. શ્રીજી સ્વામી કહે સુસંત અમને વિદ્યા ભણે તે ગમે, માટે સ્નેહ સમિત નિત્ય ભણજો વિદ્યા વિશેષે તમે, પુષ્ટિ સંતત સંપ્રદાય તણી તો વિદ્વાન થી થાય છે, જો વિદ્વાન ન હોય સાધુ જન તો તે પંથ નિંદાય છે. સ્વામી, સંપ્રદાયની પુષ્ટિ તો સંપ્રદાયના શાસ્ત્રોથી થાય છે, પણ એ શાસ્ત્ર પણ વિદ્વાન સંતોએ લખેલા. સ્વામિનારાયણ ભગવાનનું જે વચનામૃત છે ને, એ વચનામૃત અત્યાર સુધી ગુજરાતીમાં હતું, અને હરિસુદ્ધા હરિવાક્ય સુદ્ધા સિંધુ એ વચનામૃત જ છે, એ સંસ્કૃતમાં છે. પણ એનું જ્યારે લોકભોગ્ય રીતે હિન્દીમાં ટ્રાન્સલેશન કરવાનું હતું, પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ દવે સંપ્રદાયના સાક્ષર કહેવાય, સંપ્રદાયના બધા જ ગ્રંથો એમણે લખેલા છે, એમની કલમમાં વાણીમાં પેલામાં જાદુ છે. પણ જ્યારે વચનામૃતનું હિન્દીમાં ટ્રાન્સલેશન કરવાનું આવ્યું ને, ત્યારે તો હર્ષદભાઈએ જ બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે બાપા, મારાથી એ કામ ન થઈ શકે, કારણ કે મારું હિન્દી એટલું પાવરફુલ નથી. બાપાએ કહ્યું તો આપણે હિન્દીમાં કરવું છે તો શું કરીએ, અને એમણે એક શાસ્ત્રી શોધી કાઢ્યા, રામ સ્વરૂપ શાસ્ત્રી કરીને હતા, હિન્દીના બહુ જ પ્રકાંડ પંડિત હતા અને બહુ જ હિન્દીમાં પ્રભુત્વ હતું. અને એમણે હિન્દીમાં વચનામૃતનું પ્રથમ જે ટ્રાન્સલેશન કર્યું છે ને, રામશંકર શાસ્ત્રીએ કરેલું છે. હવે તમે સારંગપુરનું 7મું વચનામૃત નૈમિષારણ્ય ક્ષેત્રનું વાંચો ને, કે જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય અને એને ભીતમાં ઘા કરે ને તો સોસુર નીચે જાય, અને એ બાણમાંથી થોથું કાઢી નાખ્યું હોય, લો
પછી ઉથડકીને પાછું પડે, થોથાનું હિન્દી શું કરવું? ઉથડકીને પાછું પડે, ઉથડકી એનો એનો એનું હિન્દી શું કરવું? એ કોણ હિન્દી કરી શકે? એ જો ગુજરાતમાં જન્મ્યો હોય ને તો એ ઉથડકવું હું ને થોથું હું એનું કંઈક નજીકનો શબ્દ લાવી શકે. બાકી અહીંયા વિદેશની અંદર જે માણસ જન્મ્યો હોય અને એ અંગ્રેજ એ જ વચનામૃત જે ગુજરાતી છે એનું અંગ્રેજી કરે ને ઉથડકવાનું અંગ્રેજી શું કરો? આત્મસ્વરૂપ સામે કાંઈ થાય? બહુ અઘરું પડે ને. તો મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે કોઈ વિદ્વાન ગ્રંથ લખે અને તમે જે અમારા ચરિત્રો જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, એવા તમારા મુખે જો લખાય ને એની વાત આખી જુદી. અને મુક્તાનંદ સ્વામી 51 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણવાનો પ્રારંભ કરે છે. અશક્ય કહેવાય. અને સંસ્કૃત ભણે છે એટલે એષ અશ્વઃ અશ્વઃ ધાવતિ, આ ઘોડો છે, ઘોડો દોડે છે, આવું સંસ્કૃત નહીં, પણ મુક્તાનંદ સ્વામી એવું સંસ્કૃત ભણ્યા કે એ વખતે વિદ્વાન વિદવત વર્ગની અંદર એવું કહેવાતું કે કોઈ પણ સંપ્રદાય હોય ને તો એ સંપ્રદાયને વિદ્વાનો માન્ય કરે તો એને સંપ્રદાયમાં સ્થાન મળે, નહીંતર એ પંથ કે વાડો કહેવાય, અથવા તો કોઈ બાપુની જગ્યા કહેવાય. સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે. હિન્દુ સનાતન ધર્મની અંદર આ એક ઉચ્ચ કોટીનો સંપ્રદાય છે એવું પ્રતિપાદિત જો કરવું હોય તો એ વખતના જે સર્વોચ્ચ વિદ્વાનો હોય એને માન્યતા આપે તો એ સંપ્રદાયમાં સ્થાન પામે. વિદ્વાનો માન્યતા ત્યારે આપે કે એ વખતના ત્રણ જે ગ્રંથ શ્રી ભાષ્ય, ગીતા, ભાગવત અને ઉપનિષદ, આ ત્રણના ઉપર સંપ્રદાયનું પોતાનું ભાષ્ય એટલે કે ટીકા, ટીકા એટલે આપણે કહીએ ને કે આ ટીકા કરે છે, નિંદા નહીં પરંતુ એના ઉપર ગ્રંથ લખે, પોતાનું મનન વિવેચન આપી શકે. આને સંપ્રદાયમાં વિદ્વાન વિદવત ભાષામાં એને પ્રસ્થાન ત્રય કહેવામાં આવે છે. ગીતા, ભાગવતને ઉપનિષદ ઉપર પોતાના સંપ્રદાયનું આગવી મૌલિક તત્વજ્ઞાન જાહેર કરી શકે, રજૂ કરી શકે અને એને વિદ્વાન વર્ગ માન્ય કરે તો એ સંપ્રદાયને સ્થાન આપે. મુક્તાનંદ સ્વામી 51 વર્ષની ઉંમરે મહારાજની આજ્ઞાથી સંસ્કૃત ભણે છે અને ગીતા ઉપર, ભાગવત ઉપર અને ઉપનિષદ ઉપર એમણે સ્વયં ભાષ્ય લખ્યું. પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય લખી શકે એવા વિદ્વાન થાય છે. કેટલી ઊંચી મહારાજની આજ્ઞા પાળવાની મુક્તાનંદ સ્વામીની તમન્ના છે. એમના જીવન પ્રસંગ ઉપરથી આપણે જાણ્યું. બીજા એના કેટલાક જે પ્રસંગો છે તે આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

આ સ્ટેજ થોડું પાકો છે અને જે નૃત્ય કરનાર એના બધાના પગ ભારે છે, પણ તો એ સ્ટેજ સક્ષમ છે એટલે કોઈ વાંધો ના, એ તો સ્ટેજ તોડી નાખતા લોકો. બીજી વાત કે જો આ સન્માન આપણને ના હોય, મહારાજ સ્વામીની પ્રાર્થના, મહારાજ સ્વામી બધું કરતા છે અને આપણે મહારાજ સ્વામીને આગળ રાખીએ તો પછી આપણે છૂટકો થાય, વાંધો ના આવે. પણ મહારાજ સ્વામી ભગવાનને આગળ રાખવા તો હરે કૃષ્ણ મહારાજ આગળ રાખ્યા એટલે આપણે બધું કામ ચાલે આગળ. અને આ સત્સંગના મૂલ્યો કેવા છે, સુંદર દાસ દાસ ભાવ આવે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈએ. અને મહિમા મહિમા એક બી અંદર અંદર અરસ પરસ મહિમા સમજી તો ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈએ. અને એક એક લક્ષણ એક એક ગુણ જે મહિમા અને દાસ ભાવ અને અરસ પરસ પ્રીતિ રાખવાની મહિમા સમજવાની આવા બધા મૂલ્યો છે, એટલા સુંદર મૂલ્યો છે. તમને કોઈ પ્રશ્ન રહે નહીં, બહાર તો રહે પ્રશ્ન, બહાર તો તમારે પૈસા ઓછા હોય ના હોય તો એ પ્રશ્ન નડે જ નહીં. આપણે આ બધા મહિમા સમજ્યા હોય અરસ પરસ તો એ જે બહારની ઉપાધિ જેવું લાગે છે એ ના રહે. એટલે સત્સંગમાં પગ પડ્યો અને આનંદ આનંદ આનંદ થાય. અને જે બધી ખામી રહે છે એ આપણી કચાશ છે. મહારાજને આપેલા મૂલ્યો એમાં કોઈ કચાશ નથી અને આપણે સુખી કરવા માટે જ એક એક મૂલ્યો છે. અક્ષરધામમાં તો તેજ તેજ તેજ તેજ તેજનો અંબાર છૂટે એટલે ત્યાં જ્યાં રાત્રિ ને દિવસ બેમાંથી એક રહે, રાત્રિ કે આ દિવસ બે સાથે આવે નહીં. તો સત્સંગમાં જો આપણે આ મહિમા વગેરે જે સમજીએ છીએ એમાં દુઃખ આવે જ નહીં. બહારની પરિસ્થિતિ એ જે ખરેખર સત્સંગ સમજનારા સત્સંગ એને બહારની ઉપાધિ પણ આ રીતે ટાળી નાખે. અને હંમેશા જેને સત્સંગ થયો, સત્સંગ નામ પડ્યું એ સુખી થઈ જાય, અને જે સુખી નથી થતા અને અંતરમાં કજ્યો રે અવરે રાસ્તે ચાલીએ દાસ ભાવને બદલે બાપ ભાવ રે ક્યાંથી સુખ આવે. અને મહિમા સમજને પોતાને મહિમા સમજે અને પોતે માન બધું જોઈએ અને સામાન ના સમજે તો દુઃખનો પાર. સત્સંગ છે આમ કરીએ તો સુખ, આમ કરીએ તો દુઃખ આવી જાય. અવરે રસ્તે ચાલે આમ મૂલ્યોનું જે મહારાજે આપ્યું છે એ મૂલ્યોને વિપરીતપણે દ્રષ્ટિ કરે અને તો તમે દુઃખી થાય. સત્સંગ આવો સત્સંગ મળ્યો છે જેમાં કોઈ વાતે ખામી નહીં. અને મહારાજ નિષ્કુળાનંદ સ્વામીએ
कीर्तन में 64 पदी त्या सुख सुख सुख नो अंबार त्या केवी आवे एटले आवे छे तो आपणी कचास छे। सत्संगनो वांक नथी, सत्संगमां तमे एंट्री करी त्यांथी सुख सुख आवे। अने अत्यारे आपणे आगळ आगळ वधी रह्या छे એટલે શરૂઆતમાં પણ એવી સમજણ આવી જાય, એવી સમજણ આવી જાય બધું સમાધાન થઈ જાય, અંતર બહાર બધે જ સુખી સુખી રહે। એટલે હવે સત્સંગ, દિવ્ય સત્સંગ મળ્યો છે એને બરાબર પચાવવા આપણે જો સત્સંગ બધું જ છે, બધું જ છે। અને એમાં એક મોટા મોટી કલમ અભાવ ઓગણની, એ બધું તમને નાશ કરી નાખે, બધું તમે ગમે એટલા હાઈ પાવર ઉપર હો પણ તમને રાગ બનાવી દે, એ અભાવ ઓગણ એવી વાત છે। અને શ્રીજી મહારાજથી લઈને બધા બધા સદગુરુ સંતો અને એકાંતિક ભક્તો પણ કોઈએ સમર્થન આપ્યું નથી અભાવ ગુણ લેવા। અને મહારાજ તો કહ્યું કે રોજ પ્રાર્થના કરવી, રોજ પ્રાર્થના કરવી કે અભાવ ગુણમાં આપણે પડીએ નહીં, એ તો બધું જ તમે સુખ આવે જ નહીં। તો એ અભાવગણની મોટી કલમ છે, એ આપણે જીવમાંથી કાઢી નાખવાની છે। અને કદાચ અભાવગણ લેવાઈ ગયો તો એને પ્રયાસિત કરું, નાનું મોટું પ્રયાસિત પોતાને પોતાને બધે તો સ્વાઈ પાસે ક્યાં પહોંચે, પણ આપણા પોતા નાના નાના મોટા પ્રયાસિત લઈ લેવા, પાંચ દંડ વર્ગ કરવા, 20 મારા ફેરવી, એવી રીતે આપણે આપણે કરી લે તો સદાય સુખિયા। અને સત્સંગમાં આવે અને દુઃખ માત્ર રહે, અને જે દુઃખ રહે છે એ આપણી કચાશ છે। અને શ્રીજી મહારાજે વાત કરી, પોતે સ્વયં વાત કરી કે જે સંતો ભક્તો બધા દિવ્ય છે અને તેમાં દિવ્ય છે, નિર્દોષ છે, સંતો ભક્તો બધા નિર્દોષ છે અને એમનો મહિમા સાંભળવો અને બીજાને વાત કરવી એકદમ સેફ સાઈડ, તો કોઈ કાંઈ એક તો મહિમા હોય અને એટલે અટકે નહીં, તેના ગુણગાન ગાવા, બીજાને આગળ વાત કરી તો ક્યાંથી દુઃખ આવે, કે અરસપરસ બધું ઝીરો ઉપર આવીએ અને આપણે આનંદ આનંદમાં રહીએ। જો સત્સંગ હે હરિભક્તો સંતો મહારાજના વખતથી લઈને આજ સુધી જેટલા એકાંતિક ભક્તો થયા છે એમનું સુખ મહારાજ સ્વામી જેવું જ, તો આપણે સત્સંગ કરવામાં ઢીલ ના કરે, સત્સંગમાં આપણે તમે સત્સંગ જીવમાં સત્સંગ બહાર સત્સંગ બધે સત્સંગ સત્સંગની છોર ઓળે તો આપણે એવા સુખી થઈએ, એવા સુખી થઈએ। મહારાજ પોતે જ આ બધા ગુણો લાવવાથી મહારાજ ખૂબ રાજી થાય, અને આપણે અવગુણ મહારાજ કે સંતો હરિભક્તો મને નિર્દોષ છે, અને એટલું જ આપણે ગુણગાન ગાવા, હરિભક્તોના ગુણગાન ગાવા તો મોટો ખંભાતો ખંભાતી તારું વાગી ગયો, અને પછી આ સુખ બહાર
જાહેરની અંદર અંદર. એટલે ખાલી આટલું જ કરો, આટલું જ હરિભક્તોના ગુણગાન ગાવા. તો આપણે આ મહારાજ ગેરંટી આપે, મારે કહે કે જે હરિભક્તોના ગુણગાન ગાય તેના ઉપર અમે અતિશય રાજી થઈએ છીએ. મહારાજનો રાજીપો એટલે અબજો રૂપિયા બરાબરના. એને આપણે જો આપણી પસંદગી છે, આપણે ભાવગુણ લઈને કચરા બધો કચરો ઢોળાય, અથવા તો ભાવગુણનો ત્યાગ કરીને મહારાજને જે આપણને સુખી કરવા માટે તૈયાર છે, પડે પડે સુખી રહ્યો એવી ગોઠવણી કરી. એટલે સત્સંગ કરો, સમજીને કરો, તો આનંદ આનંદ રહે સદાન.

0: મહારાજ ના મળ્યા તો ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું માઇક માઇક તત્વ છે એમાં કાંઈ માલ નથી. ઠેઠ પાતાલથી પ્રકૃતિ પુરુષ સુધી બધું માઇક તત્વ છે. મહારાજ મળ્યા એ જ મોટી વાત છે, અને મહારાજ મળ્યા એ મોક્ષ, એમાં ક્લેશ માત્ર શંકા નથી. એક મહારાજ અને મોક્ષનો સંબંધ છે. મહારાજ જે તંત ધામ ધાઈને મુક્ત, એ ત્રણ બધાથી પર છે અને કોઈ લિંગ નથી. અને એનો જ કજ્યો છે બધું. દેહભાવ છે, ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધા નડે છે. તો મહારાજ આ ત્રણ દેહથી પર, ત્રણ અવસ્થાથી પર એ બધી વાત કરી છે. એમને જ લાગુ પડે, બીજા કોઈને નહીં. બીજા તો એ માર્ગે ચાલ્યા છે અને મળશે, પ્રાપ્ત થશે. મહારાજ એટલા જ માટે આવ્યા છે કે અમથા આંટો મારવા નથી આવ્યા, કે બધાને બધાનો મોક્ષ કરવો છે. અને એમને તો યોગી આવે તો કહ્યું કે આખા બ્રહ્માંડનો સત્સંગ કરાવે છે. એટલે એમની કેટલી મોટી ભાવના. અને આ બ્રહ્માંડમાં આવ્યા અને આપણે મનુષ્ય દેહ ધારણ કર્યું અને મનુષ્ય કર્યા ત્યારે બધી વાત બની. નહીં તો મહારાજ સીધા દિવ્ય દેહ આવ્યા હોય, દિવ્ય લીલા કરી હોય તો આપણને સુખ, આપણને કોઈ મહારાજમાં મનુષ્ય ભાવ દેહ ભાવ એ રહ્યું ના હોય. એ મનુષ્ય દેહ ધારણ કરીને અને બધી લીલા કરી અને સુખ દુઃખ બધા જે મનુષ્ય દેહમાં રહીને જે કરે એવું જ કર્યું છે. જેમ કોઈ દેહધારી હોય એવી જ ચેષ્ટા લીલા કરી છે. પણ ભેદ એટલો કે જે અમને દિવ્ય સમજે એ ખાટી ગયા, બાકી બધા રહી ગયા. ગમે એટલા બુદ્ધિશાળી હોય, સાધક હોય, સાધના કરી હોય, બધું મીડું કોઈ કામમાં ના આવે. એટલે આપણે પણ આ ત્રણમાં જ ભગવાનનો દ્રઢ આશરો રાખો, બીજું કાંઈ નહીં. દ્રઢ આશરો અને એ બાજુ ધસ્યા જ રખે, એ બાજુ ગતિ કરવી જ. દ્રઢ આશરો બાજુ ગતિ કરવી એટલું સહેલું કહે છે. આપણે કાંઈ કરવાનું જ રહ્યું નથી. ભગવાનનો દ્રઢ આશરો એમાં બધું આવી ગયું. એવો આશરો કરો છૂટે નહીં. મનુષ્ય ભાવ આવે એ આશરામાં પોલ, અને આશરો હોય તો આ બધું કાંઈ થાય નહીં. મહારાજને તમે એક જ થઈ.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તે જોમઈ. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુ ને નિત નમો સર્વાવતારી હરી. શોભો સાધુ ગુણે સદા શરણને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષયક વાતો થોડા દિવસ સમજ્યા અને આજે એનું અંતિમ ચરણ છે. એટલે આપણે એ વાત સમજતા હતા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં અતિશય સામ્યતા રહેલી છે. જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે. શ્રીજી મહારાજના જીવનમાં અનંત ગુણો હતા, એવા અનંત ગુણો, એવા દિવ્ય અને કલ્યાણકારી ગુણો આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વિષયક વાતો આપણે સમજતા હતા. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સર્વે સંભાળી રાખવી. તે સા સારું છે કે કદાપી અંત સમયે એ પ્રસંગ યાદ આવી જાય અથવા તો એ ઉત્સવમાં સાધુ બ્રહ્મચારી પાર્ષદ હરિભક્ત હોય એને હળ્યા મળ્યા હોય ને સાથે સેવા કરી હોય એ યાદ આવી જાય તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને એ જીવ મોટી પદવીને પામે અને ભગવાનના ધામને પામે છે. એટલે આ ભગવાન અને સંતના લીલાચરિત્રો સંભાળી રાખવા પાછળનો મુખ્ય હેતુ છે અને એટલે જ ભગવાન અને સંત આ બધા મનુષ્ય ચરિત્ર આપણી જેમ કરતા હોય છે. જેમ પરમ પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે કે ભગવાન અને સંત આપણી જેમ આ દેહ ધરીને આ પૃથ્વી ઉપર આવ્યા એટલે એમને મનુષ્ય ચરિત્ર કરવા કમ્પલસરી છે, કારણ કે આપણા જેવો મનુષ્ય દેહ એમને ધારણ કર્યો છે અને એ જ ચરિત્રમાં દિવ્યતા ડિવિનિટી રાખવી, દિવ્યતા રાખવી આપણી માટે પણ કમ્પલસરી છે. એ ચરિત્ર કરે તો જ આપણી સાથે હળે મળે ને આપણને આનંદ થાય, આપણો સત્સંગ કેટલો છે આપણે ચકાસી શકીએ. અને સામે જો દિવ્યતામાં થાપ ખાઈ જઈએ મનુષ્ય ચરિત્રમાં તો પાછો એ બધો એ મનુષ્ય ભાવ આવ્યો કહેવાય અને સરવાળે બધું મીંડું થઈ જાય. એટલે એ તો ભગવાન અને સંત તો બધા અનેક પ્રકારના ચરિત્ર કરતા હોય, એની પાછળના એમના અનેક હેતુઓ હોય. ઘણી વખત સ્થૂળ દેહ આપણને એમના હેતુઓ સ્પષ્ટ ન થતા હોય કે કેમ આવા ચરિત્ર કરતા હશે, પણ એ કરે એની પાછળ તો મહારાજે મધ્યના 58મું વચનામૃત લખ્યું છે, સંપ્રદાયની પુષ્ટિનું વચનાવ્રત, કે પોતાના ઈષ્ટદેવે જે ચરિત્ર કર્યા હોય અને એ ચરિત્રમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહેજે આવી જાય માટે એ ચરિત્રનું પાન કરીએ તો આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થાય. અને અમુક વખતે તો મહારાજે જેમ લખ્યું કે અસુરોને મોહ પમાડવા માટે પણ ભગવાન અને સંત એવા ચરિત્ર કરે, એકદમ મનુષ્ય ભાવ દેખાડે, પણ એ ચરિત્ર તો અપાર મહારાજે કર્યા છે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભલે સાધુ રૂપે છે અને ઘણી બધી મર્યાદામાં વર્તતા હોય પણ એમના પણ અમુક ચરિત્રો એવા છે કે આપણને સહેજે મનુષ્ય ભાવ આવી જાય, પણ એ ભગવાન અને સંતની દરેક ક્રિયા તો કલ્યાણકારી છે. આપણા સંપ્રદાયમાં સમજણની દ્રષ્ટિએ, નિષ્ઠાની દ્રષ્ટિએ, આશ્રયની દ્રષ્ટિએ બહુ જ અગત્યની વાત છે, કારણ કે આ હોય તો આપણે સર્વ પ્રકારે આધ્યાત્મિક પ્રગતિ થાય. તો મહારાજે પણ ઘણા બધા એવા ચરિત્ર કરેલા ત્યારે આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત ચરિત્ર કરે તો આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે કે આને સાધુ કહેવાય કે નહીં. ઘણી વખત એવો મનમાં કોઈ આપણે એવો કોઈ ગુણ વર્તતો હોય તો આપણે એવો વિચાર પણ આવી જાય અને ઘણી વખત પરોક્ષના લોકો એમને તો મનુષ્ય ભાવ આવી ગયો છે અને ઘણી વખત મંદિરે આવતા પણ બંધ થઈ જાય, પણ એ ભગવાન અને સંતના ચરિત્ર તો કલ્યાણકારી છે. મહારાજે પંચાળાનું ચોથું વચનામૃત લખ્યું છે એમાં વાત કરી છે, 28 ગુણો મહારાજે જણાવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, એવા 28 ગુણો મહારાજે ગણાવે. આ ભગવાનને સંત દેખાડે, કોક વખત ઓછા પ્રમાણમાં દેખાડે, કોક વખત વધારે પ્રમાણમાં દેખાડે, કોક વખત મનુષ્ય જેટલા દેખાડે, કોક વખત મનુષ્યથી અધિક પણ દેખાડે. આપણને બધાને ધનનો નાનો મોટો લોભ તો હોય જ, એટલે આપણે સંગ્રહ કરીએ છીએ. બે રીતે સમજણથી આપણી ભવિષ્યની વ્યવસ્થાની દ્રષ્ટિએ થોડો લોભ પણ ખરો. એમ ભગવાન અને સંત પણ કોક વખત લોભ દેખાડે ત્યારે આપણને એમ થાય કે આ તો મારા જેવા જ છે. શ્રીજી મહારાજ એક વખત ગઢડામાં બિરાજમાન હતા અને આજુબાજુના બે ગામના બધા ગુણભાવીઓ, હરિભક્તો નહીં, હા, ગુણભાવીઓ બધા ભેગા થઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા કહેવા માટે કે અત્યારે વરસાદ નથી, તે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો, તે વરસાદ પાડો. અત્યારે અમારે વરસાદની આટલી તકલીફ છે ને, તમે વરસાદ ના પાડો કેવું કહેવાય? એટલે મહારાજને આ કહેવા માટે ત્યાં ગઢડા આવ્યા. મહારાજે જોયું કે આ બધા સત્સંગી નથી, મહારાજ આમ અક્ષરોડીમાંથી બહાર નીકળતા અને બધા મળ્યા. મહારાજે પૂછ્યું કે બોલો જય સ્વામિનારાયણ, શું પધાર્યા? કે અમે આ ગામના વતનીઓ છીએ અને અમે તમારી પાસે એક અરજ લઈને આવ્યા છે. મહારાજ કે બેસો. મહારાજ બેઠા, એ બધા બેઠા, કોઈ હરિભક્ત હતા નહીં, બધા ગુણભાવ્યો જ હતા. એ મહારાજ કે બોલો શું વાત છે? એટલે બધાએ કીધું કે અત્યારે ગયા વર્ષે દુષ્કાળ હતો. મહારાજ કે હા, આ વર્ષે પણ વરસાદ ખેંચાઈ ગયો છે, એટલે કે ઘણું મોડું થઈ ગયું છે, છતાં સિઝન જામી ગઈ, છતાં વરસાદ નથી પડતો, એટલે અમારા ખેતર બધા સુકાઈ ગયા અને જમીન ઉપર તિરાડ પડી ગઈ છે, એટલી બધી સૂકી આ જમીન થઈ ગઈ છે. જો આ વર્ષે બીજે વર્ષ સળંગ દુકાળ પડશે તો અમે તો બહુ જ તકલીફ પડશે, માટે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો, તે તમે વરસાદ પાડો ને. એવું આમ પોઈન્ટ બ્લેન્ક મહારાજને કહ્યું, તમે સ્વામિનારાયણ ભગવાન કહેવાશો, વરસાદ પાડો કહે છે. એટલે મહારાજ એમની લોકોની સામે આમ જોઈ રહ્યા. પછી મહારાજ કે વરસાદ પડે ખરો, પણ એક શરત. એટલે પેલા લોકોએ ગુણભાવીએ પૂછ્યું કે શું શરત? મહારાજ કે 300 રૂપિયા આપો તો વરસાદ પાડો. 300 રૂપીસ તો વરસાદ પડે. એ વખતે મહારાજને ગઢડા મંદિરનું કામ ચાલતું હતું અને પૈસાની બહુ જરૂર હતી. મજૂરોના અને કડિયાના પગાર ચડી ગયેલા બધાના અને કામ બંધ થઈ ગયેલું, મહારાજને પૈસાની જરૂર હતી. મહારાજ કે એક શરતે વરસાદ પડે, 300 રૂપિયા આપો. પેલા કહો કે 300 રૂપિયા છે ને, મહારાજ કે વરસાદ પાડવાના, ક્લિયર કટ ડીલ, યુ ડુ ધીસ, આઈ ડુ ધીસ, ચોખ્ખી વાત છે. તો કે તમે તો ભગવાન કહેવા છો. મહારાજ કે હું ભગવાન છું એટલે તું તમે કહો ત્યારે વરસાદ પાડીશ, 300 રૂપિયા જોશે. તો બધા એકબીજાના ખિસ્સા જોયા ને એકબીજાના ખિસ્સા ફંપોસ્યા, કંઈક ભેગું હતું એ ફંપોસ્યું, ભેગા કર્યા 300 રૂપિયા મહારાજને આપ્યા. મહારાજ કે એના કારભારીને બોલાવ્યા અને અરજી ઠક્કરે ગણ્યા. મહારાજ કે 300 બરોબર? તો કે મહારાજ કે જાઓ વરસાદ પડશે. પેલો કે એમ નહીં, અમે 300 રૂપિયા રોકડા આપ્યા, તમારે વરસાદ રોકડો પાડવો પડે. ઇટ વોઝ અ ક્લિયર કટ ડીલ ને. મહારાજ કે અમે બોલ્યા છે એટલે થશે, તમે લોકો ચાલતા થાવ ગામ તરફ, તમારી પાછળ પાછળ વાદળી આવશે, કાળું વાદળ તમારી પાછળ પાછળ ચાલ્યું આવશે અને તમે ગામમાં પણ જશો એટલે વરસાદ પડશે. પેલા કે ધારો કે ના પડે તો? મહારાજ કહેતા 300 પાછા. પણ મહારાજ કે ના ના પડશે. કે પણ કે પેલા ઉપર તમે બોલો છો પણ આકાશમાં એક વાદળું દેખાતું નથી, ખબર છે? અને તમે કહો વરસાદ પડશે. મહારાજ કે એ તમારે નહીં જોવાનું, તમારે ચાલવાની શરૂઆત કરવાની, ગઢડાની સીમ મૂકશો એટલે વાદળું તમારે ઉપર દેખાશે અને તમે જેમ જેમ ચાલશો પાછે પાછળ વાદળું તમારી તરફ ચાલશે અને તમે ગામમાં પગ મૂકો એટલે વરસાદ પડશે. બધા કહે સ્વામિનારાયણ આવું બોલે છે, 300 રૂપિયા વરસાદ પડવાના લીધા છે. ચોખ્ખું મહારાજે કીધું વરસાદ પડો, 300 રૂપિયા જોશે, મારે ગઢડામાં જરૂર છે અત્યારે પૈસાની. અને બધા વિશ્વાસે ચાલવા માંડ્યા કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન કહેવા જાય, આટલું કોન્ફિડન્ટલી બોલે છે તો આપણે ચાલો. તે બધા આમ ચાલતા જાય ને 4-5 ડગલા થાય ને ઉપર જોવે, ખરું વાદળું દેખાતું થઈ ગયા છે. અને થોડુંક આમ ગઢડાની સીમ મૂકી અને ત્યાં કાળું વાદળું દેખાણું ઉપર, ક્યાંથી પ્રગટ થયું ભગવાન જાણે, એ તો ભગવાન જ જાણે, સ્વામિનારાયણ જ જાણે. અને ઉપર કાળું વાદળું આવ્યું ને પછી લોકો ચાલે તો પાછળ પાછળ પેલું વાદળું એમ એની દિશામાં જ આવે ને મોટું કાળું વાદળું. હા, અને જેવા ગામમાં પહોંચ્યા ધોધમાર વરસાદ અને બધાની આજુબાજુની 2-3 ગામના જે હરિભક્ત ગુણભાવી આવ્યા હતા બધાના ખેતરોમાં વરસાદ ને પાણી પાણી થઈ ગયું ને બધાની જમીન પોચી થઈ ગઈ ને પાછી અને વાવેતર થઈ શકે એવી જમીન થઈ ગઈ. ખરું સ્વામિનારાયણ ખરા, હા, 300 રૂપિયા વરસાદ પાડ્યો કહે છે.
2: અને આખા રીજનમાં વાત પ્રસરી ગઈ, સ્વામિનારાયણ 300 રૂપિયા વરસાદ પાડે છે, તમે જો 300 રૂપિયા લઈને જાઓ તો સ્વામિનારાયણ તમને વરસાદ પાડી આપે, કે આખા રીજનમાં વરસાદ પ્રસરી ગયો. પણ ત્યાં તો ભગવાનની દયા થઈ અને મહારાજની કૃપા થઈને મહારાજે જાણ્યું કે ભાઈ આ તો દુષ્કાળ છે, લોકોને તકલીફ પડશે, એટલે મહારાજે સંકલ્પ કર્યો બધાને, પછી આખા સૌરાષ્ટ્રમાં બધે વરસાદ પડ્યો. પણ હવે આ વખતે કોઈ જોવે તો કેવું લાગે, કે આ તો કેવો લોભી કહેવાય, કે ઐશ્વર્ય છે બરાબર છે, એના આત્માને વરસાદ પાડી શકે, પણ આમ 300 રૂપિયા માગી લઈ લે, સામેથી તમે માગે કે 300 રૂપિયા મને આપો, એ કેવું કહેવાય. એટલે આવો લોભ ઘણી વખત દેખાય આપણામાં, પણ ભગવાન અને સંતને તો અંતરમાં એવો કોઈ જ લોભ નથી હોતો. એટલે મહારાજ આ પંચાળાના 4th વચનામૃતમાં આ બધું લખ્યું છે, 28 પ્રકારના ગુણ દોષ એ મહારાજે ગણાવ્યા છે, કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા. કે આ ભગવાન અને સંત ગ્રહણ કરે, ઘણી વખત મનુષ્ય જેટલા ને ઘણી વખત મનુષ્યથી અધિક પણ ગ્રહણ કરે, ત્યારે આપણને એમ થઈ જાય કે લે આ તો આવા છે, પણ એ તો એ ચરિત્રમાં અનંતનું કલ્યાણ કરતા હોય. ભલે વરસાદ પાડ્યો, પણ 300 રૂપિયાની સેવા પણ ગઢડા મંદિરમાં થઈ તેનું ઘણું સારું મહારાજે કર્યું હશે. એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ દેખાય, 1994માં પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આવ્યા અને ત્યારે 4 મહિના રોકાયેલા, અને 4 મહિના પ્રમુખ સ્વામીએ શું પ્રોગ્રામ કરેલો, એ 94 સાલમાં અહીંયા આવ્યા પહેલાં સ્વામી બેંગ્લોર ગયા હતા અને ત્યાં રાત્રે અહીંથી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાંથી ફોન ગયો કે સ્વામી આ મંદિર બાંધકામ આવતી વખતે તમારે પ્રતિષ્ઠા કરવી છે 95માં, પણ મંદિર તો માંડ પૂરું થશે ને હવેરીને તો સંકલ્પ જ ના કરશો. અને સ્વામી આખી વાત સાંભળી 10 મિનિટ પછી એકદમ પાવરમાં આવી ગયા, સૂતા હતા રાત્રે અને સૂતા સૂતા વાત કરતા હતા. સ્વામી કે સમજી રાખો, જે દિવસે નક્કી કર્યું કે મંદિરને હવેલી બંને જોડે કરવી છે તે દાડે મારો ઉપલો માળ ખાલી નહોતો, અને મંદિરને હવેલી બે થશે, પૈસા ક્યાંથી આવશે, માણા ક્યાંથી આવશે, પથ્થર ક્યાંથી આવશે, લાકડું બધું મારા મનમાં હતું. અને ના શું થાય કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે અને ચડતા કેમ નથી, કે બંગડી પહેરીને બેઠા છો કે, અને જે સ્વામી પાવરમાં સાંઈ કે હું આવું છું લંડન. અને એક તો સ્વામી નિર્ણય આપણ 94માં સ્વામી અહીંયા આવ્યા અને સવારથી રાત સુધી સાથેના સંતો નારાયણ મુનિ સ્વામી ત્યાં રિપોર્ટ લખતા હતા કે હરિભક્તને મળે ને, શું તારે શું તારી કેટલી સેવા હતી, તો કે બાપા કે 5000 પાઉન્ડ, કેટલી આપી, 4000 પાઉન્ડ, કે બાકી રહે ને 1000, જે અત્યારે લેતો આવી, કે સ્વામી અત્યારે તો મારે જોબ પર જો તો સાંજે લઈને આવજો સભામાં, ચૂકતો નહીં કે, ચોખ્ખું જ કહેવાનું મંદિરની સેવા લખવાની. અને સ્વામી એવું 2-3 દિવસ પ્રકરણ ચલાવ્યું, આપણે તો સીધું લોભ જેવું જ દેખાય. અને સ્વામી 2-3 દિવસ પ્રકરણ ચલાવ્યું અને પછી એક દિવસ 4થે દિવસે જે વ્યવસ્થાપક ત્યાં દરવાજે ઊભા હોય ને, સ્વામી કે જો સમજી રાખો, જેને લખણી લખાવી હોય નવી અથવા જૂની સેવા બાકી હોય ને પૈસા લઈને આવે ને એટલાને જ અંદર આવવા દેજો, બાકી મારે કોઈને મળવું નથી, જેટલા લઈને આવે ને એટલાને જ કહેજો, કેટલા લઈને આવે મારી પાસે, એની લખણી પૂરી કરે અને કાં તો નવી લખાવવાની હોય લઈને આવે. અને બાકી ઘણા 1-2 પ્રસંગો તો એવા પણ બનેલા કે સ્વામી મારે સ્વામી કે તારું બેંક એકાઉન્ટ બધું આપી જાય, અહીંયા અહીં સેવા બધી કરી નાખે, અને સ્વામી બધી સેવા લઈ લીધેલી. એક સેન્ટરમાં તો ઇન્ડિયામાં એક હરિભક્તે સ્વામીને કીધું કે સ્વામી મારે આટલી સેવા કરવી છે, અને સ્વામીએ સેવા ડબલ કીધી. તો પેલો કે નાના સ્વામી હું તો પતી જાઉં, આટલી સેવા ના કહું, કે સ્વામી કે આટલી કરવાની જ છે. અને 20 મિનિટ સુધી સ્વામી એની જોડે માથાકૂટ કરી અને એટલી બધી, અને સ્વામી કે ના આટલી તારી સેવા કરવાની હતી, પેલો કે સ્વામી મારે આટલી નહીં થાય, સ્વામી કે તારી બધી સેવા થશે, તું કર, તું લખા આટલી સેવા તો તારી લેવાની જ છે. પેલા બિચારે માંડ માણા મહા પાડી અને કમ અને બિચારા બહાર ગયા, પણ અત્યારે બહુ સુખી છે, ડબલ સેવા કરી તો એનાથી તો અનંત ઘણું એને મળી ગયું છે, આ તો કંઈ લેના બેંક નથી દેના બેંક છે. પણ તે વખતે આપણને લોભ દેખાય, તો જેમ શ્રીજી મહારાજ આવી રીતે વરસાદ પાડવાના ચોખ્ખા મોઢા ઉપર 300 રૂપિયા માગી લીધા, 300 રૂપિયા આપો તો વરસાદ પડશે, એમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત લખણી કરવા સભામાં બેઠા હોય ને આવી રીતે હરિભક્તોને મળતા હોય ત્યારે આપણને લોભ દેખાય. પણ ભગવાન અને સંત તો કલ્યાણકારી છે. આ 95ના 4થા વચનામૃતમાં આપણે વાત કરી, પણ એ બધી દિવ્યતા છે, એ સ્મૃતિ રહી જાય કે આવી રીતે બેઠા હતા અને આવી રીતે મારી પાસે એમણે પૈસા માંગ્યા અને આવી રીતે મારો હાથ પકડીને મને આગ્રહ કર્યો, એક મૂર્તિની સ્મૃતિ અને એ શબ્દોની સ્મૃતિ રહી જાય તો પણ મહારાજ કહે છે કે અંત સમયે જો સાંભળી આવે તો એ અક્ષરધામનું ભાથું થઈ જાય, એટલી બધી દિવ્યતા ચરિત્રમાં રહેલી છે. એટલે ઘણી વખત આવા કામ ક્રોધાદિક જેવા સ્વભાવ પણ આપણને દેખાડે, અને ઘણી વખત ચરિત્ર કરે ત્યારે ગમે તેવો બુદ્ધિશાળી ને આવડતવાળો માણસ હોય ને એને ગુલાટ ખવડાવી દે, હા, ગમે તેવો આવડતવાળો હોય ને ગમે તેવો બુદ્ધિશાળી હોય ને પણ એને આમ ડૉક્ટર સાહેબની ભાષામાં કે આમ ગુલાટ ખવડાવી દે, એવું ચરિત્ર એ કરે, એવી બુદ્ધિ વાપરે. આપણે દેખાય કે સામાન્ય ભણેલા છે, 5 ચોપડી ભણેલા છે અને આટલી બુદ્ધિ એમનામાં આવી ક્યાંથી, એ પણ એક એમનું ચરિત્ર છે. આ તો આપણે 2 અંતિમ છેડા કહીએ છીએ, લોઅર એન્ડ એક્સ્ટ્રીમ. તો શ્રીજી મહારાજ પણ ઘણી વખત એવા ચરિત્ર કરતા. શ્રીજી મહારાજ એક વખત કારિયાણી ગામમાં ગયા અને કારિયાણી ગામમાં ત્યાં સભા કરીને મહારાજ બેઠેલા, તે બધા સભાજનો હરિભક્તો બધા બેઠેલા અને કારિયાણી ગામના બધા પટેલિયાઓ, ત્યાં દરબાર અને પટેલ બંને જ્ઞાતિ છે, તો બધા પટેલો બધા દૂર બેઠા હશે. તો મહારાજ કે આ બધા સભામાં કેમ નથી બેઠા? એ કે મહારાજ આ બધા તો તમને સ્વામિનારાયણ ભગવાન નથી માનતા. મહારાજ કે ભલે ભગવાન ના માને પણ ગામમાં કોઈ કથા કરવા આવે, સેવા આવી રીતે બધા સત્સંગ હોય ત્યારે તો આવવું જોઈએ ને બધા, આપણે ક્યાં બીજી વાત કરીએ છીએ. ત્યારે બધાએ કીધું કે એ બધા એમ માને છે કે સ્વામિનારાયણ પોતાની જાતને ભગવાન કેવડાવે છે. મહારાજ કે અમે છીએ તો પછી અમે ભગવાન કેવડાવીએ જ ને? તો કે મહારાજ આ તો એ લોકો એવું માને છે એવું તમને કહ્યું. મહારાજે સભા પૂરી કરીને પછી બે હરિભક્તોને બોલાવ્યા. મહારાજ કે આ બધા પટેલિયાઓ છે એ લોકોની આવડત શું, એ લોકોની હોશિયારી શું, બુદ્ધિ શેમ આપ ચાલે છે એ લોકોની? એ કે મહારાજ બીજું બધું ખેતી ને બધું કરે આમ સામાન્ય માણસ છે, પણ અહીંયા ગામનું તળાવ એક છે, આ બધા બહુ એક્સપર્ટ, બહુ સારા તરવૈયા છે, બહુ સારી ડૂબકીઓ મારે, બે ગુલાટ મારી ડૂબકીઓ મારે. એટલે મહારાજ કે એમ ભલે. મારા સભામાંથી ઊભા થઈને બધાને કે ચાલો તળાવે નાહવા માટે. આવું બોલે પેલા લોકોને સંભળાય એવી રીતે બોલે હા મહારાજ. એ પેલાને કહો સ્વામિનારાયણ તરવા જાય છે? ત્યાર તો જોઈએ હવે કેમ તરે છે ને કેમ ડૂબકીઓ મારે છે. અને ત્યાંથી નીકળ્યા મહારાજ બધા પટેલિયાઓ ચોરે પણ મારે કે ચલો આપણે સ્નાન કરવા જઈએ. તો બધા ભેગા આવ્યા, મસ્કરી કરતા કરતા કે આ સ્વામિનારાયણના કેવા તરતા હશે કે, અને આપણી જેવી ગુલાટને તરવાનું ના આવડે એમને. અને મારા તો ત્યાં ગયા અને વસ્ત્ર ચેન્જ કરીને મારા થોડું સ્નાન કર્યું, પછી બહાર આવીને મહારાજે બે સમર સોલ્ટ કરી અને ડૂબકી મારી. બધા ક્યારે સ્વામિનારાયણ તરવૈયા તો સારા, તરી તો સારું, ડૂબકી સારી મારા છે કે, એટલું કન્વિન્સ થયા. મહારાજ કે આવો તમે બધા આપણે નાવા આવો કે આપણે રેસ લગાડીએ. બધા કે હા હવે આપણે અત્યાર સુધી સ્વામિનારાયણનો મહિમા ગવાતો હતો, હવે આપણો મહિમા ગવાશે, સ્વામિનારાયણને આપણે તરી બતાવીએ કેમ તરાય. એટલે બધાને જરા ડ્રેસને બધું એડજસ્ટ કરી અને સીધા બધા તળાવમાં. પણ મહારાજ કે ચલો રેસ, અને તળાવને સામે પાર જઈને અડીને પાછું આવવાનું. અને રેસ મહારાજે લગાડી તો મહારાજ તો અડીને પાછા ત્યાં તો આ લોકો પહોંચીને થોડેક જ પહોંચ્યા હતા, અડધે જ માન નહોતા આવ્યા. બધા કે આ સ્વામિનારાયણ ભારે તરવૈયા. અને મહારાજ તળાવમાંથી બહાર નીકળીને કે હવે આ કૂવો છે, બધા ગોળ ફરતા ઊભા રહી જાવ કે છે. અને ગોળ ફરતા ઊભા રહ્યા કે મહારાજ કે બધા પોતપોતાની પાઘડીઓ પહેરો. અને શ્રીજી મહારાજ કે બધાએ પાઘડી પહેરવાની અને પછી આ કૂવાની પાડી ઉપર ઊભા રહીને કૂવામાં ડૂબકી મારવાની અને તમારા પાઘડી પલળવી ના જોઈએ. તમારે સીધું બોલે આમ માથાથી નહીં પણ પગથી જ અંદર કૂવામાં જવાનું, પણ તમારું આ માથું કે પાઘડી પલળવી ના જોઈએ. આ લોકોને આશ્ચર્ય છે, સારું આવું બને નહીં, ઉપરથી કોઈ ડૂબકી મારે કૂવામાં તો સીધો અંદર જ જતો રહે ને, તો પાઘડી ના પલળે એવું બને? મહારાજ કે ના. મહારાજે પોતે પણ ફર્સ્ટ ક્લાસ સાફો બાંધ્યો. મહારાજ કે હું કૂદીશ. બધાને એમ થયું કે આ કડા ભારે, હા પાણીમાં ડૂબકા મારો સીધો આટલો જ ઊભો રહી જાય જમીન ઉપર ઊભો તો એવું તો કેમનું બને? મહારાજ કે તમે બે ચાર જણા પ્રયત્ન કર્યો? તો આ લોકો કે ના ના એવું ના થાય. મહારાજ કે પ્રયત્ન તો કરો, આપણે શરત શરૂ થઈ છે એટલે. પણ બે ચાર જણા પડ્યા તો પાઘડી સહિત બધું અંદર કૂવામાં. બધા કે સ્વામિનારાયણ હવે તમે પડો તો કે છે કે તમને બંને ખાલી ધંધે લગાડી દીધા કે રવાડે ચડાવી દીધા, તમે પડો કે છે. અને મહારાજ કૂવાની પાળી ઉપર ઊભા રહ્યા, સાફો ફર્સ્ટ ક્લાસ બાંધેલો હતો અને મહારાજે બે સમર સોલ્ટ માર્યો કૂવા ઉપર, કૂદકીને બે સમર સોલ્ટ, તોય પાઘડી તો પડી જ નહીં. અને પછી સીધા પગથી કૂવામાં અંદર એન્ટર થયા, આટલા ઊભા રહી ગયા પાણીમાં. કૂવો તો બહુ ઊંડો હતો પણ આ તો એમનું ભગવાન પણ ઐશ્વર્ય, આટલા ઊભા રહી ગયા. કાંઠે ઊભા ઊભા બધા પટેલિયાઓ કે દસ બાર જણા હતા, સ્વામિનારાયણ ભગવાન સાચા, નહીં તો આવી ગુલાટ મારે પાઘડી માથે રહે નહીં કે છે, અને આવી ડૂબકી મારે પાઘડું પલડે નહીં એ ચાલે નહીં કે છે, બને નહીં કે છે, સ્વામિનારાયણ ભગવાન સાચા એવી ચર્ચા કરે. તો તરતા તરતા મહારાજ ઉપર જોઈને કે શું? તો કે તમે સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ હસતા હસતા કે બિચારા ભલા માણસો, બીજી કઈ રીતે અમને ભગવાન માની શકે? એની જેમાં આવડત છે એમાંથી વિશેષ આવડત તમારામાં દેખાય તો ભગવાન માને. મહારાજ કે સર, તો કે તમે ભગવાન સાચા. મહારાજ કે ખરેખર? તો કે મહારાજ કે તો અમે વર્તમાન ધરાવીએ અને અમારા સંતો પાસે તમે કંઠી પહેરી લેજો. એમ કહીને કૂવામાં અંદર સ્નાન કરતા કરતા મહારાજે પાણી આસપાસ બધા ઉપર છાટ્યું. મહારાજ કે જેને પાણી અડે ને બધાને વર્તમાન ધરાઈ ગયા, જાઓ આજુબાજુ સંતો બને કંઠી પહેરાયેલો પાય. એટલે આવા ચરિત્ર મહારાજ ઘણી વખત કરતા. તો આપણે પહેલી જે વાત કરી કે ચરિત્ર ઘણી વખત એ આપણને સ્મૃતિ અને આનંદ માટે, અસુરોને મોહ પમાડવા માટે, અને ઘણી વખત ગમે તેવો બુદ્ધિશાળી હોય ને એને પણ ગુલાટ ખવડાવી દે, આવડતવાળો હોય ને એને પણ ગુલાટ ખવડાવી દે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અમદાવાદમાં હતા અને લગભગ રાત્રે 10:15 સમય થયો હશે. તે વખતે ત્યાં પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના એક બહુ સારા મેમ્બર, સિનિયર મોસ્ટ મિસ્ટર વાયસ અલગ, એ અમદાવાદ હતા અને એમને ત્યાંથી બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે મારે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવવું છે, કાલ તો અર્લી મોર્નિંગ આઈ એમ લિવિંગ. અને મને બહુ હમણાં જ ખબર પડી કે પ્રમુખ સ્વામી અમદાવાદમાં છે, તો મારે એમના દર્શન કરવા છે. એક બે વખત પહેલાં બાપાને મળેલા એ. પછી સ્વામીને એને કીધું કે તો તમે જલ્દી નીકળો, આવા મોટા માણસ તમે વાત આવે એટલે. આ બ્રહ્મવેરી સાંઈ સ્વામીને પણ કીધું, બાપા આવી રીતે છે સ્વામી કે આપણે વાત જોઈએ રાત થોડીક વાર, અને આપણે એવું હશે તો છે અંદર છેવટે મળી લેશું, એટલે કે બેડરૂમમાં અંદર મળી લેશું. સ્વામી તો એના ક્રમ પ્રમાણે ચાલતા હતા, 10:30 સમય થયો એટલે સ્વામી તો અંદર બેડરૂમમાં ગયા, બાથરૂમ જઈ આવ્યા, પછી પલંગ ઉપર બેઠા, દાંતે કાઢી નાખેલા, ગાતરું પણ બાજુ પર મૂકી દીધું. સાંઈ કે આપણે આવી રીતે થોડીક વાર રાહ જોશું એમ આવી જાય તો. અને ફોન ઉપર સંપર્કમાં હતા, ગાડી અંદર એન્ટર થઈ ગઈ મંદિરમાં, એટલે કીધું કે સ્વામી આવે જ છે. સાંઈ કે આ બેઠા છીએ. અને વાયસ અલગ એટલે પ્લાનિંગ કમિશન, જેના ચેરમેન તરીકે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય, અને 5-મેમ્બર કમિટી ઇફ ધ પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ ડિસાઇડ્સ. અને ભારત વર્ષ એટલે આખા ભારત દેશ પાસે જેટલું નાણું હોય ને, જેટલા રૂપિયા, એ કયા પ્રોજેક્ટમાં એન્યુઅલી કયા સ્ટેટને કેટલા આપવા, એ આ પ્લાનિંગ કમિશન નક્કી કરે. એ બહુ જ પાવરફુલ પોઝિશન કહેવાય. આ બધા 5 મેમ્બર્સ એવા હોય કે દિવસમાં 5 વખત, 2-4 વખત પ્રાઇમ મિનિસ્ટર એ લોકોને સામેથી ફોન કરતા હોય, એવી બધી પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ કહેવાય ગવર્મેન્ટમાં. વાયસ અલગ તો સિનિયર મોસ્ટ અને રિટાયર્ડ આઈએએસ ઓફિસર હતા. તે આવ્યા અને સ્વામીને મળ્યા, સ્વામી એમને ઓળખતા હતા, હળ્યા મળ્યા. અને પછી સ્વામીએ સહેજે વાત કાઢી થોડીક, આમ 2-4 મિનિટની ઔપચારિક વાત પતી પછી, સ્વામી કે આ નર્મદા છે એની માટે તમે કેટલું ભંડોળ પહેલાં નક્કી કરેલું ને અત્યારે કેટલું પહોંચ્યું, અને હવે તમે બધું પૂરું કરી શકશો? ફર્સ્ટ ક્વેશ્ચન. એટલે એમણે બધી સ્વામી સાથે તો એમને ભાવ ને, સ્વામીનું સ્ટેટસ પણ ખબર એટલે ઓપનલી થોડા ફિગર્સ પણ એમને કયા સ્વામીને, થોડા ફિગર્સ, ફાઇનાન્શિયલ ફિગર્સ બધા. સ્વામી આસ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, સાંઈ કે ઓરિજિનલ પ્લાનિંગ કેટલા વર્ષનું તમારું હતું, કેટલા વર્ષમાં પૂરું થઈ જાય, એ પણ બધી એમને વાત કરી. એમ કરતાં કરતાં એક પછી એક પ્રશ્ન, અને પ્રશ્નની સાથે જે તે સમયે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શું જજમેન્ટ આપ્યું અને એમાં શું પ્લસ માઇનસ રહી ગયું, એ બધી સ્વામી વાતો કરવા માંડ્યા. એન્ડ ધેટ વોઝ અબાઉટ 10:45 નાઇટ, 10:45, 10:55, 11 વાગ્યા. અને સ્વામી આ પ્રશ્ન પૂછે, વાયસ અલગ સાહેબ છે ખુરશી પર બેઠા, તે પાસે જવાબ આપતા જાય. એમની પાસે પણ બધા જવાબ તૈયાર હતા, એટલે એમને પણ સરસ બધા જ સ્વામીના જેટલા પ્રશ્નો હતા બધા જ જવાબ એને આપ્યા. સ્વામીને પણ પૂર્ણ સંતોષ થયો, પણ સામે વાયસ અલગ તો ઘા ખાઈ ગયા કે ધીસ મેન ઇઝ વર્કિંગ ફોર એટલીસ્ટ 10-12 અવર્સ અ ડે, અને રાત્રે 10:30-11 વાગે આટલા ફ્રેશ, અને આ બધા પ્રશ્નો મને પૂછી શકે છે 84 વર્ષની ઉંમરે, આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી જ, દેખાય છે સાધુ પણ આ સામાન્ય વ્યક્તિ નથી. આ વાત એમણે સંતોને કરી, ઈશ્વર સ્વામીને, બ્રહ્મવિહારી સ્વામી બધાને કરી. અને પછી હમણાં ગયા વર્ષે કેમ, ત્યાં બરોડામાં એક બહુ જ મોટી મેનેજમેન્ટ કોન્ફરન્સ હતી, એમાં લગભગ આખા ઇન્ડિયાના સારી સારી કંપનીઝના સીઈઓઝ અને એક્ઝિક્યુટિવ્સ બધા 700 જણા વડોદરામાં ભેગા થયેલા, અને વન ડે સેમિનાર હતો, અને એમાં વાયસ અલગ સાહેબનું પ્રવચન હતું 45 મિનિટનું. આટલી મોટી સિનિયર પોઝિશન, હી કેન ગાઈડ. એમનું પ્રવચન શરૂ કર્યું ને, એમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે હાઉ મેની ઓફ યુ હેડ ધ પ્રિવિલેજ ઓફ પ્રમુખ સ્વામી દર્શન, તમે કેટલા લોકોએ પ્રમુખ સ્વામી દર્શન. ફર્સ્ટ ક્વેશ્ચન ઇન ધ પ્રેઝન્સ ઓફ 700 ટોપ એક્ઝિક્યુટિવ ઇન્ડિયાના, એટલે એમાંથી થોડાક પર્સન્ટેજ હાથ ઊંચો કર્યો કે અમને પ્રમુખ સ્વામી દર્શન કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી પર્સનલી, એટલે એમાંથી થોડાક હાથ ઊંચો કર્યો કે અમે લોકો પ્રમુખ સ્વામી પર્સનલી મળ્યા છે. કે માય થર્ડ ક્વેશ્ચન ઇઝ, હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી એટ 10:30 નાઇટ ઇન હિઝ બેડરૂમ, એટલે તેમાં તો કોઈ જ ના હોય, તો એને જોગાનું જોગ તે વખતે સમય એવો તમને ગોઠવાઈ ગયા. આટલી વાત કરીને આ નર્મદાના પ્રશ્નો જે પ્રમુખ સ્વામીએ પૂછ્યા, તે આખા બધા પ્રશ્નો એમણે કયા, એમાંથી જે કહેવા જે વાત આવી અને એમને જે ઉત્તર આપ્યા એ પણ કયા. અને પછી બોલ્યા કે પ્રમુખ સ્વામી આફ્ટર વર્કિંગ ફોર 8-10 અવર્સ અ ડે એટ ધ એજ ઓફ 84, અને આમ ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય બધા વર્કમાં, ખાલી ગાઈડન્સ આપવાનું ને આમ કાર્ય આમ બધું વર્ક આમ ડેલિગેટ કરી નાખવાનું એવું નહીં, હિઝ ફૂલ ઇન્વોલ્વમેન્ટ, બધું મેન્ટલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય, ઇમોશનલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય, એવું 8-10 કલાકનું કામ કર્યા પછી ઇફ યુ મીટ હિમ એટ 10:30 વેન ઇઝ રિટાયરિંગ ઇન હિઝ બેડરૂમ, પ્રમુખ સ્વામી ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ એન્ડ ઇઝ એઝ શાર્પ એઝ અ નાઇફ. વાયસ અલગ બોલેલા કે ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર એન્ડ એઝ શાર્પ એઝ અ નાઇફ. રાત્રે 10:30 વાગે એમની બુદ્ધિ ભેદઈ ગઈ, અને 45 મિનિટના પ્રવચનમાં એમને 15 મિનિટ પ્રમુખ સ્વામીની વાત કરી 700 ટોપ એક્ઝિક્યુટિવ ઓફ ઇન્ડિયાને, કે ઇફ યુ વોન્ટ ટુ લર્ન વોટ ઇઝ મેનેજમેન્ટ પ્રમુખ સ્વામી મહારાજમાંથી શીખાશે. એટલે ઘણી વખત ભગવાન આ મહારાજે આવા ચરિત્ર કરીને પહેલાં આવા કોઈક આવડત બુદ્ધિ પોતાની વધારે પણ દેખાડે આવડત, કોક વખત સંત છે એ પોતાની બુદ્ધિ પણ એવો પ્રદર્શિત કરે, એ પણ એમને એક ચરિત્ર છે, પણ ગમે તેવો બુદ્ધિશાળી હોય અને ગુલાટ ખવડાવી દે, એટલે ચરિત્ર પાછળનો આટલો હેતુ હોય છે કે ગમે તેમ કરીને જે તે જીવને પોતાના પ્રત્યે સદ્ભાવ થાય, પોતાના પ્રત્યે એક લાગણી થાય અને એ દ્વારા એના જ એનું જ સારું થાય, એ જીવનું જ કલ્યાણ થાય એ ભાવનાથી જ ભગવાનને સંતાવા ચરિત્ર કરતા હોય છે. પણ ઘણી વખત આપણને આવો મોહ પણ પમાડી દે, ઘણી વખત મનુષ્ય ભાવ પણ આવી જાય અને ઘણી વખત આપણને એમની બુદ્ધિ શક્તિને આવડત એવી દેખાય કે આપણને એમ થાય કે ના ખરેખર છે. મહારાજ એક વખત વડતાલમાં હતા અને ત્યાંથી પછી તખાપગીને એ લોકોના ગામ પધાર્યા તો મહારાજે તખાપગીને પૂછ્યું કે આ તમારા પગીઓ બધા છે ને સત્સંગ ના થાય? તો કે ના મહારાજ, કોઈ રીતે ના થાય, આ તો બધા વ્યસની અને બધી રીતે પૂરા. તે મહારાજે તખાપગીને પૂછ્યું, મહારાજ કે આ લોકોની આવડત શેમાં છે? આ લોકોની હોશિયારી શું? કે મહારાજ ગામ ભાંગવું એટલે કે ગામ લૂંટવું એ આ લોકોની હોશિયારી. પણ મહારાજ કે લૂંટવા એ લોકો છે ને તો કે ઘોડા ઉપર જાય. એટલે મહારાજ કે ઘોડે સવારી કેવી કરે? કે મહારાજ આ બધા પગીઓ તો ઘોડે સવારીમાં એક્સપર્ટ, એને આ પગીઓને તો કોઈ પહોંચે નહીં. અને એક એક રાતમાં એ લોકો છેક વડોદરા સુલતનત અંદર વડોદરામાં જઈને ગામ ભાંગીને પાછા આવતા રહે ખેડામાં આ લોકોની. અને 200-250 કિલોમીટર લોકોની ઘોડીઓ એક સાથે દોડાવે એ લોકો. એટલે આવા લોકો તો ઘોડે સવારો છે. મહારાજ કે એમ સારું. મહારાજ સભા કરીને બેઠા હતા ને આ બધા પગીઓ બેઠા. મહારાજ કે ચલો આપણે થોડી ઘોડે સવારી કરીએ. એટલે બધા પગીઓને તો કહો, અત્યાર સુધી તો કથા કરતા હતા સભામાં બેસીને ત્યારે એ મોટા દેખાતા હતા, ફિલ્ડ ઉપર આવે ઘોડા ઉપર તો અમે જરા અમારો રંગ દેખાડીએ એમને કે અમે પણ કોણ છીએ એમ. અને બધા પગીઓ આજુબાજુ મહારાજ વચ્ચે ઘોડા ઉપર હા. અને મહારાજ કે ચાલો આ પટ્ટા ઉપર ઘરડો દોડાવવાનો. તો એ પટ્ટા ઉપર શરૂ કર્યું મારે દોડાવવાનું. પછી મહારાજ કે ત્યાં આઠડો કરવાનો, આમ ડ્રાઇંગમાં જાય ને આઠડો, ઇંગ્લિશ 8 કરાવે છે એમ. મહારાજે ઘોડા ઉપર આઠડો બધો કર્યો અને પછી આવી રીતે 2-3 આંટી ઘૂંટી કરી. બધાને એટલું લાગ્યું કે આ ઘોડે સવાર તો બહુ સારા છે સ્વામિનારાયણ, આ સામાન્ય ઘોડે સવાર નથી. પછી મહારાજે બધા એમાંથી 2-4-5 જણા જોડે મહારાજે રેસ લગાડી, એમાં પણ મહારાજ જીત્યા. અને પછી મહારાજે અલ્ટિમેટ ફાઇનલ પાસું ઉતર્યા. મહારાજે પોતાના હાથમાંથી વીટી કાઢી અને વીટી આમ થ્રો કરી ગ્રાઉન્ડ ઉપર શ્રીજી મહારાજે. મહારાજ કે હવે આ પટ્ટા ઉપર દોડાવવાનો, આમ ચક્કડું મારવાનું અને પછી આની લાઇનમાં આવવાનું અને ઘોડો ને ફૂલ લગામ અને એડી આપવાની. એટલે એડી મારીને ફૂલ લગામ ને ઉછળે ઝાડ થાય અને દોડે ઘોડો ની ફૂલ સ્પીડ ઉપર આવી જાય. એટલે પછી મહારાજ કે તે વખતે આ વીટીની નજીક આવો ત્યારે ઘોડા ઉપરથી એક બાજુ થઈ જવાનો, ચાલુ ઘોડે સવાર, ચાલુ સવારી અને પહેલી આંગળીમાં વીટી પહેરી લેવાની. પગીઓ કે હાડો આ ટફ લેસન આવ્યો, હા ધીસ ઇઝ ટફ. પછી મહારાજ કે ચાલો સ્ટાર્ટ. મહારાજ કે ચલો તમે શરૂ કરો. એટલે 2-3 એ લોકોને આગેવાનો હતો ને એ લોકો કે 1-2 સામાન્યને મોકલ્યા, એ લોકોને ફાયું નહીં. આમ આંગળી ભટકાણી જમીન જોડે ભાંગી ગઈ, કટકા સીધા ફ્રેકચર 2-3. અને 1-2 જણા આમ ઘોડે ઉપરથી આમ આખું વીટી પહેરવાની નીચે, એટલે એક બાજુથી ઘોડા પરથી આમ નમ એટલે સીધા ખસી જ જાય, સીધા પડે નીચે. પછી 1-2 લોકોના આગેવાન હતા ને આમ જબરજસ્ત, એ લોકો 2 જણા મેદાનમાં આવ્યા. એ લોકો બંને આમ ઘોડા ઉપર આમ 2 વખત આમ પટ્ટે ફેરવ્યા ઘોડાને, પછી બંને લાઇનમાં આવ્યા વારા ફરતી. 1 જણાએ ટ્રાય કરી એ લસરી ગયો, બીજાએ ટ્રાય કરીને આંગળી ભાંગી ગઈ સીધો આખું, કારણ કે આટલી ફોર્સમાં

પેટી પહેરી લીધી, આમ હાથમાં રાખીને મહારાજ પાછા આવ્યા વિક્ટોરિયસ, આમ જીતીને. પગીઓ બધા કે હા સ્વામિનારાયણ ભગવાન સાચા, હો બાકી અમે પગીઓ આ ના કરી શકીએ એ તો, એટલે કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર ના કરી શકે, પણ સ્વામિનારાયણે કર્યું, સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ કે બરોબર, તો કે સ્વામિનારાયણ તમે ભગવાન, એમ કહીને બધા મહારાજના પગમાં પડી ગયા. મહારાજ કે લાવો બધાને વર્તમાન ધરાવું. મહારાજે બધાને વર્તમાન કર્યા. મહારાજ કે મુક્તાન સાંઈ બેઠા જાઓ, બધા એમની પાસે કંઠી પહેરી લો. તો આવી રીતે ઘણી વખત પોતાનું બુદ્ધિ ચાતુર્ય અથવા આવડત એવી દેખાડે એમનું ઐશ્વર્ય છે, પણ એ સામાન્ય મનુષ્ય કરતાં અધિક દેખાડે, પણ એનો હેતુ શુભ હોય. એને કંઈ પોતાનો શો નથી કરવો, ખ્યાલ આવ્યો, પોતાનો શો નથી કરવો, પણ સત્સંગ થાય, પોતાના તરફ જો ભાવ થાય તો એ જીવનું રૂડું થાય, એવા ભાવથી ભગવાનને સંચરિત્ર કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા અને ત્યાં લોંગ આઇલેન્ડમાં સ્વામીને ત્યાં જમીન જોવા માટે જવાનું હતું, બે ત્રણ જમીન હતી, ત્યાં અમેરિકન વ્હાઇટ એક બે બ્રોકર્સ પણ હતા. યજ્ઞવલ્લ સ્વામી ડૉક્ટર નવીન મહેતાને કહ્યું, તમે ગાડી લઈને આવજો ને તમને લાભ મળશે, સન્ડે મોર્નિંગ છે અને તમે હોસ્પિટલ તમારી બંધ છે તો તમે આવજો, તમને લાભ મળશે. ડૉક્ટર નવીન મહેતા એટલે બહુ જ મોટા ENT, અને ત્યાં મેનહટનમાં એમનું મોટું બિલ્ડિંગ છે અને બહુ જ સિનિયર, અને ભારતના કેટલા બધા બોલિવૂડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન ને બીજા કેટલા બધા ગાયકોના થ્રોટને એ ટ્રીટ કરે છે રેગ્યુલરલી, એટલે બહુ જ મોટા ડૉક્ટર છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ રિયલ એસ્ટેટમાં પણ ઘણું બધું એમની ઇન્વેસ્ટમેન્ટ છે, એમની બુદ્ધિ એમાં પણ ચાલે. તે ગાડીમાં સાથે ગયા છે અને સ્વામી તો આમ બેઠા હતા અને નીચે ઉતર્યા એટલે તડકો હતો ને સેવક સંતે ગોગલ્સ આપ્યા સ્વામીને, એટલે સ્વામીએ ગ્લાસીસ પહેર્યા અને પછી પેલો સમજાવતો હતો દોડ્યો બધી આ જમીનને આટલી માપ ને બધું. હજી ધ સેકન્ડ મિનિટ ઇન ટુ ધ ડિસ્કશન અને એઝ યુઝ્યુઅલ સ્વામીનું ક્વેશ્ચન શરૂ થયું. સ્વામીની અત્યારે રીત છે પ્રમાણે, સ્વામી કે આ જમીન કેટલી, અહીંયા શું ભાવ ચાલે છે, આ બાજુ કેટલું, ઉત્તર કઈ તરફ આવે, આ બધું સ્વામી પ્રશ્ન શરૂ કર્યા. ડૉક્ટર નવીન મહેતા બાજુ ઊભા હતા, આ તો ઘણા વર્ષો પહેલાંનો પ્રસંગ છે અને સ્વામી આમ જોઈ રહ્યા, લગભગ 2000 ની સાલનો કે 98 ની સાલનો પ્રસંગ હશે આ, એટલે સ્વામી આમ જોઈ રહ્યા થોડી વાર, નવીન મહેતા આમ જોઈ રહ્યા. અને પછી સ્વામીએ પ્રશ્નો શરૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા ને તો પેલા બે બ્રોકર મૂંઝાવા માંડ્યા જે જમીન દેખાડવા આવ્યા હતા ને. અને પછી પેલા ગિરીશભાઈ આપણા PR માં છે ને, ગિરીશભાઈને કે હી પઝેસિસ ટુ મચ નોલેજ અબાઉટ અમેરિકન લેન્ડ્સ, અમેરિકાની બધી જમીનો ઉપર એમને ઘણી બધી, એમને તો કાયદા ખબર છે કે આ જમીન આવી રીતે આપણને મળે, આ જમીન આવી રીતે. પેલો કે આ જમીન, એમાંથી એક જમીન તો સ્વામી કાઢી જ નાખી. સ્વામી બે પ્રશ્ન પૂછ્યા ને તો પેલો કે બરોબર આ સોલ્વ ના થાય. સ્વામી કે જો આ સોલ્વ ના થાય તમે મંદિર જ બાંધી ના શકીને, આ લીગલી અમને નડે જ. તો પેલા બે બ્રોકર તો દોડ્યા અમને, આમ પ્રમુખ સ્વામી સામે જ જોઈ રહ્યા. ત્યારે દેખાય છે ભગવા કપડામાં માળા ફેરવે છે, આટલી બધી સમજણ એમને કેમ નહીં પડે છે કે. અને પછી પાછા આવતી વખતે નવીન મહેતાએ સ્વામીને કીધું કે સ્વામી હેડ્સ ઓફ, આટલું તો કોઈ રિયલ એસ્ટેટ ડીલર હોય ને અહીંયા ન્યુયોર્ક કે ન્યૂજર્સીમાં ડીલ કરતો હોય એના કાયદા પ્રમાણે, ન્યુયોર્ક ઇઝ ધ ટફેસ્ટ સિટી રિયલ એસ્ટેટમાં, તો કે આવું ડીલ કરતો આવો બુદ્ધિશાળી માણસ તમે કોઈ દિવસ જોયો નથી કે છે. હું ડીલ કરું છું પણ આવા પ્રશ્ન તો મને સૂચતા નથી કે આટલી ઇન્ફોર્મેશન મેળવવી. સ્વામી તો કંઈ બોલ્યા નહીં, પણ ગાડીમાંથી ઉતરીને પછી એમને યજ્ઞાલ સાંઈને વાત કરી કે હેડ્સ ઓફ, આ પુરુષ જુદા છે કે આને બધું જ જ્ઞાન છે, આ લોક અને પરલોકનું બધું. અત્યાર સુધી હું એમને સામાન્ય સાધુ સમજતો હતો, સામાન્ય રિસ્પેક્ટેબલ સાધુ અને એમ ભગવાનનો સાક્ષાત્કાર છે આમ એ કક્ષા સુધીનું નહીં, પણ એમ કે ઘણા સારા સાધુ છે, પણ આટલી બધી બુદ્ધિ છે એમની એ તો મને આજે ખબર પડી કે. અને તે દિવસથી ડૉક્ટર નવીન મહેતાને જે અત્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી ભાવ સ્વામી પ્રત્યે છે, અને આપણે દરેક નાના મોટા પ્રસંગે આવવાના છે, દિલ્હી પણ ખાસ એ રજા મૂકીને ત્યાં આવવાના છે, પણ એ આ પ્રસંગથી પરિવર્તન થયું, એમની બુદ્ધિ ભેદઈ ગઈ. ઘણી વખત આ બુદ્ધિશાળી એટલે ઘણી વખત ચરિત્ર પણ કરે કે પોતાથી અધિક, એટલે કોઈની એવી મનુષ્ય હોય એની આવડત કે બુદ્ધિ હોય તેના કરતાં અધિક પણ પોતે આવડત અથવા બુદ્ધિ દેખાડે, પણ એ જીવનું કલ્યાણ કરવા માટે પોતાના પ્રત્યે સદભાવ થાય તો એનું રૂડું થાય. પણ આ બધું એમનો ચરિત્ર પાછળનો હેતુ છે, એટલે આટલી એક વાત કે ચરિત્ર પાછળનો મુખ્ય હેતુ આટલો કે આપણને સ્મૃતિ અને આનંદ આપે ભક્તોને, અસુરો હોય તો ઘણી વખત મોહ પણ પમાડે, અને ઘણી વખત આવી રીતે બુદ્ધિશાળી માણસ હોય તો એને ગુલાટ પણ ખવડાવી દે, એની દ્વારા પણ સત્સંગમાં લાવે, પણ એ ભગવાન અને સંતની દિવ્યતા છે. તો આવી રીતે મહારાજે બધા ચરિત્રો ઘણા કર્યા. આજે પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા ચરિત્રો આપણને દેખાય છે, તો એ એક અલૌકિક ને દિવ્ય એમની એક સ્મૃતિઓ છે આપણી પાસે. એટલે આપણે આ પ્રસંગો બધા સામ્યતાની વાતો આપણે છેલ્લા 6-7 દિવસ થઈ, આ તો વચ્ચે ગયા, આપણે આજે છેલ્લું સેશન છે, એટલે અનંત આવા સદગુણો શ્રીજી મહારાજમાં હતા અને આજે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ છે. આ બધા જ સદગુણોની વચ્ચે, અનંત એમની વ્યક્તિત્વની પ્રતિભાવોની વચ્ચે આપણે તો એક વિશેષ એ મનમાં રાખવાનું કે હી લવ્સ મી વેરી મચ, કે ભગવાન અને સંતને મારા માટે અપાર પ્રેમ છે. ગુણાતીતન સાંઈ લખ્યું વાતમાં કે આપણે જાણીએ કે આપણને

0: ભગવાનને સંતમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને કોટી ગણું હેત છે, ખૂબ જાજુ હેત છે. એટલે આપણે તો પ્રેમ છે જ પ્રમુખ સ્વામી મહારાજ માટે, પણ ગુણાતીયાસે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને આપણા કરતાં તો આપણી ઉપર અનંત ગણો પ્રેમ છે. એટલે હી લવ્સ અસ ઓલ, આપણે બધા માટે એમને અપાર પ્રેમ છે, અનહદ પ્રેમ છે. બસ એની એ વાતની આપણને પ્રતીતિ આવે, પેલું કીધું છે ને, ધ સુપ્રીમ હેપીનેસ લાઈઝ ઇન ગેટિંગ કન્વિન્સ ધેટ આઈ એમ બિંગ લવડ. તમને સર્વોચ્ચ આનંદ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમને ખબર પડે કે કોક મહાન વ્યક્તિ મને નિસ્વાર્થ ભાવે ચાહે છે. એમ આપણને પ્રતીતિ આવે કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમને મારા માટે ખૂબ પ્રેમ છે, એ મારું ખૂબ સારું કરવા બેઠા છે, અને અંત સમયે મને દર્શન આપીને હાથ પકડીને ધામમાં બેસાડવાના છે. જન્મ મરણ ગર્ભવાસને લખ ચોરાસીથી રહિત કરીને મને ધામમાં બેસાડશે. એવી જે પ્રતીતિ અંતરમાં આવી જાય કે આઈ એમ બિંગ લવડ, મારી પર એમનો પ્રેમ વર્ષા છે, બસ વોટ એલ્સ, બીજું તો આપણે જીવનમાં શું જોઈએ? આવા મહાન સંતનો આપણી ઉપર આટલો બધો પ્રેમ હોય, આવા ગુણાતીત સત્પુરુષ આપણને આટલું બધું ચાહે, એનાથી આપણે ક્યાં કંઈ બીજું જોઈએ જ છે આ પૃથ્વી ઉપર? આ 60-70 વર્ષની જિંદગી છે એમાં આટલું આપણને મળી રહે, વી હેવ ગોટ એવરીથિંગ, પછી પૃથ્વી ઉપર કંઈ આપણે જોતું જ નથી. બંગલાઓ, ગાડીઓ અને કીર્તિઓ બધી જેને જોતી હોય એને મુબારક, જાઓ લઈ જાઓ, અમારે એક પ્રમુખ સ્વામી છે એમાં બધું આવી ગયું. બસ એટલી એક આનંદ, એટલો એક આનંદ આવી જાય એમાં બધું જ આવી ગયું. એટલે જો મહારાજને પણ આપણા પ્રત્યે અપાર પ્રેમ હતો, અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણી ઉપર અપાર પ્રેમ છે, એમના સદગુણોમાં, એ વ્યક્તિત્વમાં અંતિમ સદગુણ તરીકે આજે આપણે જોઈએ કે જેઓ મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, જે તે હરિભક્તો સંતો ઉપર એવો આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ છે. એક વખત શ્રીજી મહારાજ આમ સભા કરીને બેઠેલા, અને તે વખતે રોજકા ગામના કાકાભાઈ, પ્રથમનું 70 વચનામૃતમાં એમનો પ્રશ્ન છે, એમણે શ્રીજી મહારાજને હાથ જોડીને કથાની વચ્ચે જ મહારાજને વાત કરી કે મહારાજ, મનમાં એક પ્રશ્ન છે, આપને પૂછવો છે. મહારાજ કે પૂછો. ત્યારે કાકાભાઈએ મહારાજને પૂછ્યું કે મહારાજ, આ સંતો તો બધા ઘરબાર ત્યાગ કરીને તમારી પાસે આવ્યા છે, એ લોકોને તો હવે સર્વ પ્રકારે પંચ વિષયનો ત્યાગ છે, દેહ કરીને બધો ત્યાગ પાડ્યો છે, અને મનના સંકલ્પ પણ આપના પ્રતાપે એ ઓછા થતાં થતાં થતાં ઘટી જશે, ને આને આ દેહે આપના અક્ષરધામને પામી જશે, માટે તો એમને તો ખૂબ સારું થઈ ગયું, અને અમે હરિભક્તો છીએ, અમે તો રાત દિવસ બધો સંસારનો ને વ્યવહારનો ઘણો બધો પ્રશ્ન છે, અને અમે તો બૈરા છોકરાને સગાવાલાને ધંધાને વેપારને દુકાનને કેટલા લફરા લઈને બેઠા છીએ, તો અમારું કલ્યાણ તો કેમ થશે, અને અમારે તો આ સંતો જેવી ગતિ અમારી નહીં થાય? તો બહુ સરસ પ્રશ્ન આપણા બધા માટે, આપણા બધા વતી કાકાભાઈએ આ પ્રશ્ન પૂછ્યો છે કે અમારી તો આ સંતો જેવી ગતિ નહીં થાય, કે સંતો તો આ નિર્વાસનિક થઈ જશે, ને અમારે તો આ ચક્કરમાં ભેગાને ભેગા છીએ સંસારમાં, તો અમારું તો નહીં થાય, માટે આ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું તો સર્વોપરી કલ્યાણ થઈ ગયું અને અમે તો રહી ગયા. આવું કાકાભાઈએ ભર સભામાં શ્રીજી મહારાજ પાસે રજૂઆત કરી, ત્યારે મહારાજ આમ મંદ મંદ હસ્યા, અને પછી શ્રીજી મહારાજ કે જુઓ, એકવાર બે રાજા વચ્ચે લડાઈ થઈ. મહારાજે દ્રષ્ટાંત શરૂ કર્યું પ્રસંગ આ કથામાં, અને આ પ્રશ્નના ઉત્તર રૂપે મહારાજ કે, એક વખત બે રાજા વચ્ચે લડાઈ થઈ, અને સૈન્ય બંનેનું ત્યાં બંને રાજ્યની સીમમાં ભેગું થયું, ને જબરજસ્ત યુદ્ધ ચાલતું હતું, અને સામસામે એકબીજાના સૈનિકો મરતા હતા. બે ત્રણ દિવસ યુદ્ધને થયા એટલે એક તરફના રાજા હતા એના રાજ્યના મહાજનો બધા ભેગા થયા, પ્રતિષ્ઠિત નાગરિકો બધા, અને એ લોકોએ નક્કી કર્યું, ભેગા બેસીને ચર્ચા કરી, અને પછી નક્કી કર્યું કે ભાઈ જો, અત્યારે આપણા રાજાનું સૈન્ય એટલે આપણા રાજ્યનું સૈન્ય લડે છે, અને એ આપણી જ રક્ષા કરે છે ને, જો એ ના હોય તો હમણાં પેલા સૈનિકો સીધા આપણા ઘરમાં આવી જાય, એટલે આપણી જ રક્ષામાં બેઠા છે, માટે જે જે સૈનિકો મરાણા એમના દીકરા એટલે એમના પત્ની દીકરા એટલે એમના ઘરનું કુટુંબનું સર્વ પ્રકારે આજીવન પોષણ આપણે કરવું, રાજા તો જે તે સમયે જે કંઈ આપશે પણ આપણે જવાબદારી લેવી એવો ઠરાવ થયો, લેખિત થયું. બીજો ઠરાવ એ કર્યો કે જે જે સૈનિકો ઘવાય એ સૈનિકોની બધી જ જવાબદારી આપણે લેવી, પાટાપિંડી આ તે દવા દારૂ કરાવવા, અને ફરી વખતે યુદ્ધમાં જવા સક્ષમ ન રહે ભવિષ્યમાં, કારણ કે એવો કંઈક પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો હોય, તો એને આપણે જ ક્યાંક નોકરીએ દુકાનમાં બેસાડવો, પણ એનું આજીવિકા ચાલે વ્યવસ્થા કરી આપી, બીજો ઠરાવ કર્યો. આ બે ઠરાવ મહાજને કર્યા. આ છે ને, આ શ્રીજી મહારાજ આ વાર્તા કહે છે, પ્રસંગ કહે છે કાકાભાઈના પ્રશ્નના ઉત્તરમાં. અને આમ એ મહાજને ઠરાવ કરી, રાજાની અનુમતિ લીધી, રાજા બહુ રાજી થયા, અને એ ઠરાવ યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો કે અમે મહાજને આવો ઠરાવ કર્યો છે, આ ઠરાવ સાંભળ્યો એટલે આ રાજાના સૈનિકોને વધારે બળ આવી ગયું કે આપણી પાછળ સપોર્ટ બહુ પાવરફુલ છે, મજબૂત સપોર્ટ છે, તાકાતવાળો છે, એટલે એ તો વધારે હિંમતથી લડ્યા અને લડ્યા અને જીત્યા. અને જીતીને પછી એ બધા સૈનિકો પાછા આવ્યા અને થોડા દિવસો થયા, બધાને આમ વાતાવરણ જરા ઠંડુ થયું રાજ્યમાં. રાજાએ મોટી સભા ભરી અને સભા ભરીને બધાને બિરદાવવાના હતા ત્યારે બધા સૈનિકોના નામ બોલાવવા માંડ્યા. ત્યારે સૈનિકોએ રાજાજીને અરજી કરી કે અમે તો બરાબર યુદ્ધ લડ્યા અને અમે જીતીને આવ્યા, અમે દુશ્મનને હરાવ્યા, એ તમે અમારું સન્માન કરો છો બરાબર છે, પણ અમારી ઈચ્છા છે કે પહેલું સન્માન આ મહાજનનું કરો. રાજાને વાત તો ખબર હતી, છતાં રાજાએ પૂછ્યું કેમ મહાજનનું કેમ? ત્યારે બધા સૈનિકોએ કીધું કે એ લોકોએ આવો ઠરાવ પસાર કરેલો એમ કહીને આખી વાત કરી, કારણ કે એ ઠરાવ અમને ત્યાં યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો એટલે અમને જરા જોમ આવી ગયું કે અમારી પાછળ અમારા બૈરા છોકરા છે એ રખડી નહીં પડે. રાજા તો બધી વ્યવસ્થા કરશે જ, પણ આ મહાજન પણ આ ગામનું ભેગું બેઠું હોય એટલે કોઈ વાતે ખામી નહીં રહે, માટે અમને જરા વધારે બળ આવી ગયું, હિંમત આવી ગઈ, અમે લડ્યા અને આ જીત થઈ ગઈ, એટલે પહેલું સન્માન મહાજનનું કરો. એટલે રાજા હસ્યા, મહારાજ કે વાત તમારી બરાબર છે, એમ કહીને પહેલું સન્માન મહાજનનું કર્યું રાજાએ કે વાહ તમને આવો સ્વયં વિચાર આવ્યો, રાજ્ય માટે તમારો પણ ભોગ કહેવાય અને તમારી પણ એક અસ્મિતા કહેવાય, એટલે પહેલું સન્માન રાજાએ મહાજનનું કર્યું, પછી સૈનિકોનું કર્યું. આ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આપીને પછી એનો સિદ્ધાંત શું કર્યો ખબર છે મહારાજ? કે એમ આ સૈનિકોને ઠેકાણે અમારા સાધુ છે, ત્યાગીઓ છે, અને મહાજનના ઠેકાણે અમારા હરિભક્તો છે, તે અમારા સાધુ બધા ઘર બાર છોડી અને અહીંયા ભજન કેમ કરી શકે છે, જ્યારે અમારા હરિભક્તો બધા દશાંશ વિશાંશ ધર્માદો કાઢે છે અને અન્વસ્ત્રે કરીને ત્યાગીઓની સેવા કરે છે, એટલે આ ત્યાગીઓ સુખે બેસીને ભજન કરીને પંચવિષય સામે લડે છે, માટે જીતશે તો એનું તો સન્માન કરશું અમે, પણ મહાજનનું પણ સન્માન અમે પહેલા કરશું, કારણ કે એના બળે હરિભક્તના બળે અમારા ત્યાગીઓ ભજન કરે છે, માટે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું અને પછી સાધુનું કરશું. એવું શ્રીજી મહારાજે કહ્યું કે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું અને પછી સાધુનું કરશું, કે કારણ કે એ જે મહાજન પાછળ બેઠું હતું એના બળે સૈનિકો લડતા હતા, એમ સાધુ અધાર પંચ વિષય સામે લડે છે અને નિવૃત્તિ પકડીને ભજન કરે છે એ હરિભક્તના આધારે, એ બધા અન્નવસ્ત્ર સેવા કરે છે એટલા માટે, એવું મહારાજે દ્રષ્ટાંત આપ્યું. કાકાભાઈ બધા હરિભક્ત એમ થયું તો બરોબર, તો વ્યાજબી છે કે તો આ બરોબર છે કે છે. પણ જો મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, બધા આપણી હરિભક્તો સંતો ઉપર, અને મહારાજે જ્યાં જ્યાં સમ ખાધા છે, વચના મૃતમાં ત્યાં કોના ખાધા છે? પરમહંસના સમ ખાધા છે, એ તો સૌથી પ્રિય વસ્તુ હોય અને પહેલા ખોળાના દીકરા હોય એના જ સમ ખાય ને. અત્યારે તો ટ્રેન્ડ જુદો થઈ ગયો છે, કંઈક ઝઘડો થાય ને ખરેખર કહું છું બસ તારા સમ, એટલે પણ મારા શું કામ ખાસ તું તારા ખાને પોતાના, પેલો હસતો ખરેખર હું સાચું કહું, પેલો કે ના હોય તારા સમ બસ, કે મને જ મારવાની વાત કર. લોકો એવું હોતા ટ્રેન્ડ ઊંધો થઈ ગયો છે, તારા સમ ક્યાં છે? પણ સમ માણસ કોના ખાય? પોતાની વાલી વસ્તુ ના ખાય ને, એમ મહારાજે પરમહંસોના સમ ખાધા છે, એટલે મહારાજને વાલું એ હતું. એટલે બે રીતે સંતો અને હરિભક્તો બધા મહારાજને ખૂબ વાલા હતા, અપાર પ્રેમ. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણા ઉપર અપાર પ્રેમ છે. એક વખત સ્વામી ત્યાં વિદ્યાનગરમાં આમ સૂતા હતા રાત્રે, અને યોગીચરણ સ્વામી અને સેવક સંત બધા ત્યાં પગે મસાજ કરતા હતા, અને એક સેવક સંતો પાસે પેલા ફોનના એટેન્ડન્સમાં હોય, તો એમણે ત્યાં યોગીચરણ સ્વામી સહેજે વાત કાઢી, 1991 સાલની આ વાત છે. આમ ધીમેથી સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો, રાત્રે સુધી 10:45 સમય થયો છે, અંદર બેડરૂમમાં સ્વામી આમ સૂતા હતા અને ફોન ચાલુ હશે, વચ્ચે આમ ગેપ પડી, યોગીચરણ સ્વામી પૂછ્યું કે સ્વામી આમ તમારો સ્વભાવ એટલે કે આમ અત્યારે તમારી જે પ્રકૃતિ આમ સાહજિક દેખાય છે એ અત્યારે જેવી છે એવી પહેલેથી ને એવી હતી કે પહેલાં કંઈક આમ જુદી હતી? આમ એકદમ સોફ્ટલી સ્વામીને પૂછ્યો. ને સ્વામી આમ સૂતા સૂતા કે એટલે આમ તમે કેવી રીતે પૂછો છો આમ, એટલે શું આમ? યોગીચરણ સ્વામી કે સ્વામી અત્યારે આમ તમારી થોડીક આમ કડક પ્રકૃતિ દેખાય, થોડુંક આમ ટોકો અને આમ સ્પષ્ટ વક્તા છો એવી પ્રકૃતિ દેખાય છે, તો પહેલાં આવી હતી? તો સ્વામી એકદમ ખ્યાલ આવી ગયો કે શું પૂછે છે, સ્વામી એકદમ જ બોલવા માંડ્યા. સ્વામી કહેતા ના, પહેલાં મારી એવી પ્રકૃતિ નહોતી, પહેલાં તો મારી બહુ શરમાળ પ્રકૃતિ હતી, કોઈ બે જણા ઝઘડતા હોય તો હું ત્યાંથી જતો રહું, મને ગભરામણ થાય, અને કોઈ બે જણા બોલાચાલી કરતા હોય તો હું ત્યાંથી જતો રહું કે, અને બહુ માથાકૂટમાં હું પડું નહીં કે, અને કોઈને કહેવાનું થાય તો હું તો કહી જ ના શકું, હું તો બોલી જ ના શકું, મારી અત્યંત શરમાળ, હું તો મોઢું જ ના ખોલું કે. યોગીચરણ સાહેબ તરત પૂછ્યું તો કેમ અત્યારે આવી પ્રકૃતિ કેવી થઈ ગઈ, આમ આમ બદલી ગઈ? એટલે સ્વામી કે જો આ તે બધું માથે આઈને પડે ને એટલે બધું કહેવું પડે, કરવું પડે, થોડુંક ટોકવું પડે, આ સંપ્રદાય આખો ચલાવવાનો. શાસ્ત્રીમાં જોગી મહારાજ આ જવાબદારી મોટી આપી છે એટલે આ સેવા સોંપી છે એટલે આ કહેવું પડે. આટલી સ્વામીએ વાત કરી. હવે આટલી વાત કરી અને સ્વામી શું આમ ઇમોશનલ થઈ ગયા. હવે આ વાત તો એવી હતી નહીં પણ એકદમ ઇમોશનલ થઈ ગયા અને આમ ગળે ડૂમો ભરાઈ ગયો અને આંખમાં આંસુ આવી ગયા. અને સેવક સંતોના ટેકા વગર સ્વામી પથારીમાં બેઠા થઈ ગયા. અને યોગીચરણ સ્વામી એકદમ જોયું કે સ્વામી કેમ બેઠા થઈ ગયા, કે સ્વામી એકદમ આમ હાથ જોડ્યા. અને સ્વામી યોગીચરણ સ્વામીને સેવક સંત તેની સામે કે સ્વામી કેમ મારી પ્રકૃતિ તમને સંતોને બહુ આમ કડક લાગે છે, એકદમ ગરીબડા થઈને. યોગીચરણ સ્વામી ઇમોશનલ થઈ ગયા કે આડું આનું આવું રિએક્શન આવશે વાતનું આપણે ખબર જ નહીં. રાત્રે 11 વાગે બેડરૂમમાં બધું વાતાવરણ ઇમોશનલ થઈ ગયું. સ્વામી કે મારી પ્રકૃતિ તમને સંતોને બહુ આમ કઠણ લાગે છે, કડક લાગે. કે ના બાપા એવી વાત નથી, કે અમને બધાને અનુકૂળ જ છે, અમે રાજી છીએ અને આપ તો અધિકાર છે આપને, અમારી ભૂલો આપની કહો તો કોણ કહેશે, અને આપને તો અમને સુધારવા છે એમ કહીને પાછું યોગીચરણ સ્વામીએ ખભા ઉપર ને પાછા ડોક ઉપર હાથ મૂક્યો એટલે સ્વામીને પાછા પઢાડવા માટે કે આ પાછા સુઈ જાવ એમ આમ હાથ મૂક્યો. સ્વામી ફરીખત બોલવા માંડ્યા અને એકદમ આમ જાણે આમ અંતરથી બધું બોલતા ને. સ્વામી કે મને તો એમ થાય છે કે આ બધા સંતો છે એ જોગી મહારાજને રાજી કરવા માટે અહીંયા આવ્યા છે, ઘર બાર એના મા બાપ છોડીને અહીંયા આવ્યા છે, સગાવાલા છોડીને આવ્યા છે, એમનો બીજો કોઈ આધાર નથી, કે અહીંયા મંદિરમાં બધા રહે છે, ઠાકોરજીની ભક્તિ સેવા કરે છે, આટલા નિયમ ધર્મ પાળે છે, તો મને તો 24 કલાક અંતરમાં એમ રહ્યા કરે છે કે બધા સંતોને ખૂબ રાજી કરું અને બધાને ખૂબ પ્રેમથી રાખું, અને હું આમ મને તો બહુ અંતરમાં રાત દિવસ મને સાધુનો વિચાર આવે છે, એ બધું બોલવા માંડ્યા સ્વામી. અને તો વાતાવરણ તો ગંભીર થઈ ગયું, બધા તો ઇમોશનલ થઈ ગયા, યોગીશરણ સાહેબ બધાને આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે કોઈ સાધુને કદાચ મારે કંઈક ટોકવાન થાય કહેવાનું થાય તો મને બહુ દુઃખ થાય છે, મને એમ થાય છે કોઈને ના કહું, અને કદાચ કોઈને કહેવાઈ ગયું તો પાછળથી ઠાકોરજી પાસે પ્રાર્થના કરું છું કે આ સાધુને ખોટું ના લાગે, એને મનમાં દુઃખ ના થાય, એ બધું બોલવા માંડ્યા સ્વામી. હવે એવું તો કોઈ પ્રસંગ સાધુ બન્યો જ નથી, કે તો સારી માટે જ છે, આપણે તો કંઈ કે ટોકે તો આપણે સુધરાય, ભૂલ તો કદાચ થાય પણ કે અને ટોકવા એ યોગ્ય વ્યક્તિ છે, આપણા ગુરુ છે અને એ પણ આપણી માટે એક પ્રસાદ છે અને સ્મૃતિ છે. પણ સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા. સ્વામી કે મારે તો બધાને મનમાં એમ છે કે બધા સુખે મહારાજના ધામને પામી જાય અને જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું એવું બધાને આવવા માંડે. યોગીચરણ સાહેબ કે સ્વામી આપ પડી જાઓ, અમારા મનમાં એવું કંઈ નથી અને અમે કોઈ દિવસ વિચારતા નથી, આ તો સાહજિક મેં વાત કરી કે પહેલાં મને ખબર હતી કે આપ એકદમ શરમાળ અને શાંત પ્રકૃતિ હતી બહુ નાના હતા ત્યારે, અને અત્યારે દેખાય એટલે મેં સાહજિક જ વાત કરી, આપ સુઈ જાઓ, અમારા મનમાં એવું કંઈ નથી. અને તમે મનમાં એવું ના રાખશો કે અમારા મનમાં કોઈના એવો વિચાર ચાલે છે. તે સ્વામી નામ સુવડાવી દીધા ને તો સ્વામી સુતા સુતા બોલે, સ્વામી કે બધા સંતો જોગી મહારાજને રાજી કરવા તો મને મનમાં એમ થાય, પછી હું રિપીટ કરવા માંડે, એમની ઘણી વખત એવું છે આવું રિપીટ કરવાની, પછી રિપીટ કર્યું તે માન બોલતા બંધ થયા. આપણે તો ફરી કદાચ વાત જ ના કાઢવી જોઈએ એમની પાસે તો. પણ જો કેટલો બધો અપાર પ્રેમ. એક વખત ભગવતચરણ સ્વામીએ સ્વામીને પૂછ્યું, વચ્ચે ખબર 4-1 વર્ષ એવું થયેલું 92 થી 96 સુધી લગભગ, કે સ્વામી સવારે 10:45-11:15 સુવા જતા હતા અને પછી પાછા 1-1.5 વાગે ઉઠતા, પેલા ડૉક્ટર સલાહ આપી દીધી એટલે પેલા ચક્કર શરૂ થયેલા કલકત્તામાં ને એમઆરઆઈ બોમ્બે કઢાવ્યા પછી, તે સ્વામીને એક દિવસ સવા 1:15 વાગે ઉઠીને આવ્યા એટલે જમવા બેઠા અને ભગવતચરણ સ્વામી સ્વામીને પૂછ્યું કેમ આજ મોડા આવ્યા. સ્વામી કે પટેલ ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, એમને એમ નહીં કરવાની. એ તો સાહેબ ભગત સ્વામી જોડે સહેજી આમ સ્વામી મસ્તી કરતા ને કે જો પટેલ ભગવાન ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, ઘડિયાળ સામે જો તો કે 1:20 થઈને તમે 1:15 વાગે રોજ આવો છો. સ્વામી કે 1:15 થી 1:30 વચ્ચે આવી જાઉં છું, 1:30 મોડો થો ને તો કહેવાનું, તમે જુઓ કે 1:15 થી 1:30 વચ્ચે આવી જાઉં છું, કે 1:30 મોડો થો તમે કહેવાનું, 1:15 વાગે 1:15 થી 1:30 વચ્ચે આવી જ જાઉં છું જમવા, કે એટલી બધી ઔપચારિક વાત ચાલી. ભગવતચરણ સાહેબ હોશિયાર છે, એ ક્લચમાં આવે ને એટલે તરત વાત બદલી કાઢે, એ હોશિયાર છે બાપા સાથે એ ક્લચમાં એટલે વાત બધો પ્રસંગ બધો બદલી કાઢે. એટલે સહેજે આમ ભગવત સ્વામી એ સ્વામીની વાત કરી કે આમ યોગી મહારાજ છે ને હું જીવનચરિત્ર અત્યારે હું વાંચું છું અને એમાં યોગીજી મહારાજના સ્વપ્નની વાતો બહુ આવે છે. યોગીજી મહારાજ સારું ઉઠીને કે અમને સ્વપ્નું આવ્યું, શાસ્ત્રીમાં જ આજ્ઞા કરી ગોંડલમાં બધા હરિભક્તો હતા અને થાળ કર્યો અને ઠાકોરજીના અને પછી બધાને જમાડ દીધા અને હરિભક્તો બધાને પીરસ્યું, તે દાળ ખૂટી તે ફરી દાળ બનાવીને આ બધા સપના યોગી મહારાજને આવે, ચોખા સાફ કરી નાખ્યા. તો તમે જ કુદર તમારા સપનાની વાતો જ નથી કરી, કે તમને સપના આવે છે કે નથી આવતા કે એવું સ્વામીને પૂછ્યું. તો સ્વામી એકદમ સિરિયસલી પણ આમ એકદમ ઇનોસન્ટલી અને આમ ફેથફુલી ઓનેસ્ટલી સ્વામી કે ના મને કોઈ સપના એવા નથી આવતા, કે સર તમને આમ સપના આવે કે ના આવે. સ્વામી કે ભાગ્ય કોઈક સ્વપ્ન આવતા હશે, બાકી મને તો બહુ સ્વપ્ન નથી આવતા. એટલે ભગવત સ્વામી કે આમ ભાગ્ય આવે એમાં શું આવે, આમ શું આવે શું તમને સ્વપ્ન, અમને તો જાત જાતના સપના દેખાય તા તમને શું આવે સપના કે. એ સ્વામી આમ સાસ્તા હસતા કે સ્વામી કે મને આમ ભાગ્ય આવે ને એ બહુ મને યાદ નથી રહેતું શું સ્વપ્ન આવે સવારે કે. આટલું બોલીને 1 સેકન્ડનો પોઝ આપ્યો સ્વામીએ અને એકદમ આમ ઇમોશનલ સ્વામી બોલ્યા. અમે એ યુવકો અમે બધા યુવકો સામે જ બેઠા હતા તો તાદ્રશ પ્રસંગ જોયેલો. સ્વામી એકદમ ભાવથી બોલ્યા, સ્વામી કે મને રાત દિવસ તમે બધા દેખાયા કરો છો, બધા સંતો અને બધા હરિભક્તો, તે દિવસ કે રાત હોય મને રાત દિવસ તમારી ચિંતા રહે છે, રાત દિવસ તમે જ બધા દેખાયા કરો છો. એટલે ભગવતચંદ સ્વામી આમ વાતાવરણ લાઇટ કરવા માટે કે આમ રાત દિવસ અમે દેખાયા કરીએ, તમારા સ્વભાવ પ્રકૃતિ આખો દર જોજો કરો છો કે આવો છે ને આવો છે. સ્વામી કે ના, અમને મનમાં એમ રહે છે કે આને આ દેહ બધાને ભગવાનના ધામમાં પહોંચાડી દેવા છે, બધાને આને આ દેહ ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી છે, એવું અંતરમાં રહ્યા કરે છે. જો કેટલો બધો પ્રેમ આપણા પ્રત્યે સ્વામીને છે, તો જેવો મહારાજને અપાર પ્રેમ સંતો હરિભક્તો માટે હતો, એવો અપાર પ્રેમ, અને એ પ્રેમના દાવે જ આપણું કલ્યાણ થવાનું છે. બાકી તો હવે આપણે સાધન ક્યાં કરવા જવાના છીએ, કેટલા કરી શકવાના છીએ, અને એનું મૂલ્ય પણ કેટલું, એ સાધનની તાકાત પણ કેટલી, અને સાધન દ્વારા પ્રાપ્તિ પણ કેટલી, કાંઈ જ નહીં. પણ એમના પ્રતાપે, એમનો આપણા પર અપાર પ્રેમ છે, જે મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં કહ્યું, મહારાજે પોતે વાત કરી કે તમે સર્વે સાધુ બ્રહ્મચારી પાળા હરિભક્ત બાઈ ભાઈ સર્વે તે મારા કહેવાયા છો, તે મારે તમારામાં એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. કેટલો અપાર પ્રેમ કહેવાય. તો જો આ આપણે વ્યક્તિત્વના સામ્યતામાં પૂર્ણતાએ આટલું એક યાદ રાખીએ, કદાચ બીજું બધું યાદ ન રહે, પણ એમને આપણી માટે અપાર પ્રેમ છે. આપણામાં કદાચ નાના મોટા દોષો પણ હશે, પ્રકૃતિ પણ હશે, પણ જેમ માતા હોય એ પોતાના દીકરાનો કોઈ એવો સ્વભાવ હોય, કોઈ ધમાલ્યો હોય, કોઈ ચીડિયો સ્વભાવ હોય, કોઈ કદાચ ઓછું ભણતો હોય, ત્યાં રમતા રમતા ધમાલ કરી આવે, કોઈકના માથા ફોડી આવે, કોઈકના કાચ ફોડી આવે, તો એની માતાને તો એના પ્રત્યે અપાર પ્રેમ રહ્યા, કારણ કે મારો દીકરો છે એમ. પ્રમુખ સ્વામી મહારાજ આપણામાં થોડાક સ્વભાવ પ્રકૃતિ હોય, પણ આપણા માટે અપાર પ્રેમ છે કે ગમે તેમ છે તો એ કોનો છે, મારો છે, એવું પ્રમુખ સ્વામી મહારાજને થાય છે. એટલે આપો અપાર પ્રેમ. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. શ્રીજી મહારાજ એક વખત ત્યાં લોયામાં બિરાજમાન હતા, અને ત્યાં મહારાજ સુરા ખાચરના દરબારમાં બધા હરિભક્તો અને સંતો બેઠેલા, અને પેલો દરજી એ સુરા ખાચરના કપડાં સીવીને તે વખતે જ લાવ્યો. સુરા ખાચરે સભામાં બેઠા બેઠા ઈશારો કર્યો, જ્યાં અંદર જઈને મૂક્યા, તે પેલા દરજી અંદર જઈને મૂક્યા, અને પછી બહાર જઈને સુરા ખાચરને ઈશારો કર્યો, તમે ટેસ્ટ કરી લેવા જ કરી લો, નવા કપડાં સીવાયેલા એટલે પછી કંઈક ઓછું વધતું થતું હોય તો અત્યારે અહીંયા સુધારીએ, એટલે પાછું લઈ જાઉં સુધારીએ, પણ તમારા બે ધક્કા થશે. એટલે ઊભા થયા, અને તે વખતે પેલા દરજી આમ મારા પેલો ચોયણો પહેરે ને મોટો કાઠિયાવાડ મેં ચોયણો કે ને, ઉપરથી ઘેરાવો મોટો હોય, નીચેથી સાંકડું હોય, તે આમ આપ્યો ને, એ મહારાજ આમ દરવાજામાંથી આમ જોઈ ગયા સભામાં બેઠા બેઠા. અને મહારાજે પેલા હરિભક્તોને પૂછ્યું કે આ શું, તો કે આ તો મહારાજ સુરા ખાતરનો દરજી છે, અને એના કપડાં સીવતો હોય તો આ દિવાળીના દિવસો નજીક આવે છે તો નવા કપડાં સીવીને લાવ્યો છે. મહારાજે સુરા ખાતરને બોલાયા, મહારાજ કે આ શું, તો કે નવા કપડાં મારા લઈને આવ્યા છે, તમે તમારે કથા ચાલુ રાખું, હું તો આવું છું, આ તો દરજીનો આગ્રહ છે, થોડું ટેસ્ટ કરી લો. મહારાજ કે શું છે, તો કે આ તો મહારાજ અમારો પેલો ચોઈણો છે, કે મહારાજ કે લાવો હું ટ્રાય કરી જાઉં હું પહેરું. એટલે પણ કથા કરો ને શાંતિથી, આ ચોયણા ક્યાં પહેરા તમારા, પણ આવું ભગવાનને સંતે ગમે ત્યારે ગમે ત્યાં ચરિત્ર કરે, યુ હેવ ટુ બી રેડી ફોર એનીથિંગ એટ એની ટાઈમ. તો મારા સ્વામી આમ આમ મહારાજે આમ કે લાવો ચોયણો પહેર્યો, કે મહારાજે આમ ચોયણો હાથમાં લીધો, અને મહારાજે આમ ચોયણો પહેર્યો તો સુરા ખાતરની તો ગર્થ હેવી, આટલી મોટી ચોયણો, બધા આમ તો પેલો નાનું હોય એટલે આમ નાનું થયું, પણ આમ પેલી ઓરિજિનલ સાઇઝ તો મોટી બધી, હિપ્સ ને થાઈઝ ને બધા સુરા ખાચર તો. એટલે મહારાજ આમ ચોયણો પહેર્યો ને તો મહારાજના બે પગ એક બાઈમાં જતા રહ્યા, અને મહારાજે નાખ્યા તો એક બાઈમાં બે પગ, તે મહારાજ આમ ચોયણો ઊંચો તો કર્યો કેર સુધી, મહારાજે તો કપડાં પહેરેલા એની કપડાં ઉપર કપડાં પહેર્યા, તો મહારાજે આમ ચોયણો ત્યાં સુધી ઊંચો કર્યો, એક બાઈ લબડે આમ હવામાં, એક બાઈ હવામાં લબડે, તો મહારાજ બધા હસવા માંડ્યા, એટલે મહારાજ જોવા પેલા જોવા માંડ્યા બધા, આ કેમ હસે, પછી મહારાજને ખબર પડી કારું, કારણ કે પગની પછી મુવમેન્ટ બંધ થઈ જાય ને, એકમાં બે આવી જાય તો હલવું કેવી રીતે, એટલે મહારાજને ખબર પડી હા તો એકમાં આવી ગયા, તો મહારાજે ખરખડાટ હસ્યા, બીજી બાઈ આમ લબડે, સભામાં બધા હસ્યા. ત્યાં સુરા ખાતર મહારાજને કે હવે તમને એક ચોયણો પહેરતા અરખો નથી આવડતું, એક જોઈને અરખો ચોયણો નથી પહેરી શકતા, ત્યાં અમારું કલ્યાણ તમે શું કરશો. મહારાજ એકદમ ભાવમાં આવી અને મહારાજ આમ ચપટી વગાડી જમણા છે કે સુરા કલ્યાણ તો આમ કરી દેશો, એમાં શું મોટી વાત છે, હવે આ દેહ અત્યારે અક્ષરધામમાં બેઠા છો સમજો તો, અને દેહ પડે ને પછી અક્ષરધામ, એમાં શું મોટી વાત છે, હવે આમ કેઝ્યુઅલી કલ્યાણ તો આમ કરી દેશો. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, ભગવતચરણ સ્વામીએ સ્વામીને ફોન કર્યો વિદ્યાનગરથી, મારે મળવા આવવું છે તો હું કાલે આવું. સ્વામી કે આવજો કાલે, વાંધો નહીં. બીજે દિવસે આવ્યા, સ્વામી કહે કે સવારથી આવજો, પોટલા લઈને આવજો, કે એટલે કદાચ મોડું થાય, વહેલું મોડું થાય, રોકાવું પડે તો એકાદ દિવસ રોકાઈ જવાય. તો કે સારું. બીજ દિવસે સવારે આવ્યા અને એમને ધર્મચરણ સ્વામી કહ્યું કે સ્વામીને કહેજો હું આવી ગયો છું એમ. ધર્મચરણ સ્વામી કીધું તમને નહીં જોવે હમણાં, પૂજામાં બહાર નીકળશે. એટલે પૂજામાં બહાર નીકળે સ્વામી જોયા કે આશીર્વાદ આપે જૂના ઉતારામાં હતા, પૂજાપતિ નાસ્તો પતિ બધા હરિભક્તોને મળ્યા. સ્વામી કીધું કે ધર્મચરણ સાહેબ કીધું શું કરું સાહેબ કે આપણે નહીં લઈએ, મારે થોડા કામ છે, ફોન કરવાના છે પરદેશ, પછી મળીએ. એમ કરતા કરતા બપોરનો ટાઈમ વીતી ગયો, આરામનો ટાઈમ થઈ ગયો, સાંજે ઉઠ્યા, સાંજનો ટાઈમ જતો રહ્યો. ભગવત સાહેબ બહાર ફિલ્ડિંગ ભરાય કે હમણાં મને બોલાવશે સ્વામી કામ માટે. એટલે એ બિચારા રાહ જોતા હતા, અને રાહ જોતા હતા એમાં ભગવત સ્વામી પછી અંદર આવ્યા. અને પછી ધર્મચરણ સાહેબ કીધું જોત ખરા અંદર છે કે નહીં સ્વામી, એમને તો સ્વામી સાથે એકદમ સખાબ અને એ તો આમ આમ પાવરમાં આવી ગયા હતા આમ કે સ્વામી સાથે બોલું. અને સહેજે એમને બહુ સખા ભાવ છે. આત્મસ્વરૂપ સ્વામી કીધેલું કે એક બે એમના પ્રસંગો તમે કહેજો સભામાં. એટલે ભક્તિ સાગર સાહેબને વિનંતી થોડી 5 મિનિટ લઈ લઉં કે આમ તો સમય મારો પૂરો થઈ ગયો છે, પણ એકદમ મને વચ્ચે યાદ આવ્યું એટલે એક બે પ્રસંગો કેટલા સખા ભાવથી સ્વામી આપણી સાથે વર્તા હોય છે. તો આ વચ્ચે પ્રસંગ કીધો કે એક વખત ત્યાં ભગવત ચરણ સ્વામી ત્યાં 1991 સાલમાં CFI મોટો થયો ઉત્સવ અમેરિકામાં. પછી સ્વામીએ બધા જ કોઠારી સંતો ઉપર પત્ર લખેલા, કોઈએ સન્માન ગોઠવશો નહીં, કોઈ આપણે એવી જાહેર સભાની જરૂર નથી, અને આપણને લોકોને એમ થાય કે પરદેશથી પૈસા લઈને પોતાનું સન્માન કરાવે છે એવા લોકોને વિચાર આવે. કદાચ ભૂલથી કોકનો આવો પત્ર ગયો હોય ને સ્વામી તો ભગવાનને સંતો કદાચ એવો નિર્ણય લે ખરા. એ સ્વામી બધે કડક થઈને કર્યું, જે જે કોઠારી સંતો મુખ્ય સંતો સાથે ફોન ઉપર વાત થઈને સ્વામી કે ધ્યાન રાખજો કે સામાન્ય સત્સંગ સભા જ કરવાની, કે કોઈ મોટા હાર બનાવશો નહીં, જાહેરાત ના કરશો. મોટો ઉત્સવ કરીને અમેરિકાથી આવે છે, ભારતીય સંસ્કૃતિ ડંકો વગાડ્યો, બધું ડંકો વાગી ગયો છે, કંઈ કોઈ બોલવાની જરૂર નથી કે. સ્વામી સ્ટ્રીક હતા, પણ પહેલું જ બોમ્બેમાં ભવ્ય સન્માન થયું. અને પછી તો બધે સન્માન ચાલે, બધા સ્થાનિકો સંતો ના કર્યું પણ સ્થાનિક લોકો હરિભક્તોની પણ ગુણભાવ્ય માનવ. ખેડા જિલ્લામાં ભવ્ય સન્માન, બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ MLA બધા ભેગા હતા. શાસ્ત્રી મેદાનમાં આણંદમાં સન્માન થયું, CFI જેવો મોટો ગેટ ને સ્ટેજ ને 13 તાલી નૃત્ય, છાત્રીના યુવકોનું એકદમ CFIનું એટમોસ્ફિયર બધું ઊભું થઈ ગયું સભાનું. અને સ્વામી ત્યાં સભામાં ગયા ને, સ્વામીને ભગવત સાહેબ કીધું કે આપણે સભા છે ને થોડાક બહારના માણસ આવશે ને થોડાક આપણે આમંત્રણ પત્રિકા છપાય થોડા માણસ આવશે. સ્ટેજ ઉપર ગયા ને ત્યાં તો આમ પેનલ બેઠી હતી, હાઈ ક્લાસ પેનલ બધી. સ્વામી આમ જોઈ રહ્યા, આમ બધાને હળ્યા મળ્યા ખરા, પણ સ્વામીનો વિચાર ત્યારથી ફરી ગયો. ભગવત સાંઈ સામે એકવાર તેમણે જોઈ લીધેલું. અને પછી આખી સભા, પછી તો કોઈ પ્રશ્ન નહીં, સભામાં બેસી ગયા પછી આખી સભા પૂરી થાય. અને સભા પૂરી થઈને સ્વામી આવ્યા ઉતારે, અને સ્વામી ઉતારે આવીને આમ જમવા બેઠા. અને સ્વામી આમ જમતા જમતા સ્વામીના નોસ્ટ્રલ્સ તો ફૂલી ગયેલા, એમની એક નિશાની, જ્યારે હી ઇઝ હાઈ, અહીંયા થોડાક ટેમ્પરામેન્ટમાં હોય ત્યારે સહેજ એમના નોસ્ટ્રલ સહેજ ફૂલે. સ્વામી આમ સહેજ ફૂલતા હતા આમ, અને સ્વામી આમ શાર્પ આમ જમતા જમતા આમ જોવે, અને યુ વોઝ સર્ચિંગ ભગવત ચરણ સાંઈ માટે. પણ હજી આઈને બેઠા નતા. અમે બધા યુવકો હતા, થોડા સંતો હતા, લગભગ 30-40 જણા હશે. અને સ્વામી આમ ભગવત ચરણ સ્વામી આઈને બેઠા, નિષ્ઠાલ જોડે આમ કે આમ બેઠીને આમ આમ કે આઈને બેઠા. અને પછી સ્વામી આમ એક બે વાર એની સામે આમ જોયું, ભગવત ચરણ સાંઈ ખબર હતી, એન્ડ હી વોઝ રેડી ફોર ધ ફાયર. એને ખબર હતી કે સ્વામી બોલવા જ મળશે, પણ એમને એક્સપેક્ટેડ નહોતું જમતા જમતા અહીંયા ચાલુ થઈ જશે સ્વામી તો. અને સ્વામી તો બધા જમે જમવાનો જ. સ્વામી કે પટેલ, તો કે શું સાહેબ કે તમને એકવાર કહેલું કે નહીં, તમારી પર પત્ર આવેલો કે નહીં? તો કે કયો સાહેબ કે આપણે કોઈ જગ્યાએ સન્માનની પત્ર તમારી પર નથી આવ્યા. તો કે આવ્યો છે ને, તો પછી આ ગોઠવવાની શું જરૂર? એકદમ સિરિયસ હો સ્વામી, અને આમ લિટરલી વોઝ ફાયરિંગ. સાહેબ કે તમને કહેલું કે નહીં? અને ફોન ઉપર આપણે વાત થયેલી કે કોઈ સન્માન ગોઠવણ નથી, આ બધા ભેગા કરવાની શું જરૂર હતી? ભગવત ચરણ સાહેબ સહેજ નીચું જોઈને કે સાહેબ આ તો બધી સભા હતી ને બધાને આપણે કહેલું ને બધાને ભાવ હતો તો બધા આવ્યા આમ સોફ્ટલી. સ્વામી કે સમજી રાખો કે એકવાર નક્કી થયેલું, એકવાર વાત થઈ જાય, પત્ર આવી ગયો, ફોન તો બધું કરવાની શું જરૂર હતી? મોટું ભેગું કરો છો ના જ હતી, આ કરવાની જરૂર જ નહોતી કે મોટું સન્માન કરાવો છો ને પ્રમુખ સ્વામી મહારાજ આવું કરીને આવે ને ભારતીય સંસ્કૃતિ ડંકો મારે. આવું સ્વામી 3-4 મિનિટ સુધી બોલ્યા ને રિસર ફાયરિંગ, આવું કંઈ કરવાની જરૂર નથી, આ તમે ખોટું જ કર્યું, તમે સમજી રાખો કે આ તમે આજ્ઞા જ લોપી છે ને ત્યાં સુધી બોલવા માંડ્યા સ્વામી. ભગવત સ્વામી આમ સાંભળી રહ્યા. અને પછી જેવું સ્વામી આમ શ્વાસ મળે ને, નાનચંદ સ્વામી પાસે સ્વામી જમી તો લો પણ જમીન પછી વાત કરો, તમે જમી લો કે. એટલે સ્વામી પાસે થોડું થોડું જમવા માંડે, પાછું એક બે કોળા પાછું થોડુંક બોલ્યા. પછી જ્યારે આમ પૂર્ણ રીતે આમ શાંત થાય અને બધું બોલવાનું બંધ થયું, સ્વામીની ટેવ છે, ફાયરિંગ શરૂ કરે એટલે બધું બબે વાર રિપીટ કરે. તમારે તૈયારી જ રાખવાની, ઊભા જ રહેવાનું સામે આમ આમ સ્વામી જાતિ આવાજ માંડે. એ સ્વામી આમ બે વાર પૂરું કર્યું. પછી ભગવત સ્વામી ધીમેથી શરૂ કર્યું કે જો આપણે જે બધી કથામાં વાતો કરીએ છીએ કે આ બધું શ્રીજી મહારાજે કર્યું, આ બધું જોગી મહારાજે કર્યું, એમનું સન્માન થાય છે મહારાજના પ્રતાપે, જોગી મહારાજના પ્રતાપે, આ એમનું સન્માન છે મારું નથી, એ બધી વાતો આપણે જે કથામાં કરીએ છીએ ને એ બધું પ્રેક્ટિકલ આપણા જીવનમાં પાછું રાખવાનું. સ્વામીને ઉપદેશ આપ્યો આપણા, એટલે તમારા જીવનમાં તમારે રાખવાનું એમ. તમે છે ને જો આ બધું બોલો છો કેમ અત્યારે, આ બધું જે અંતરમાં ગુસ્સો આવે છે કેમ આવે છે, આ આપણને માન આવ્યું કહેવાય અંતરમાં કે મારું સન્માન થયું. આ બધું છે ને અંતરમાં તમને માન આવી ગયું કે મારું સન્માન થયું, હું આમ સ્ટેજ ઉપર, અને તો પાવરમાં આવી ગયા, જેટલા સ્વામી પાવરમાં હતા એટલા પાવરમાં આવી ગયા, કે તમને એમ થયું કે મારું સન્માન થયું, હું સ્ટેજ ઉપર બેઠો તો નજારો લોકો મને જોતા હતા, એ બધું માન આવ્યું ને અંતરમાં, એટલા બધા શબ્દો નીકળ્યા છે. નીકળવા જ ના જોઈએ, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, અને ભાઈ સ્વામીની સ્ટાઇલ છે, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, આમ જોગી મહારાજની વાત છે, જોગી માનું સન્માન તો આપણું ક્યાં થયું છે કે. અને સ્વામી તો જે ખડખડાટ હશે, ઓહો સ્વામી તો બધી બાઉન્ડ્રીઝ ખુલી ગયા, બધા ફ્લડ ગેટ્સ ઓપન થઈ ગયા સ્વામીને તો. અને સ્વામી તો પેટ ઉછળે એટલું બધું, હાથમાં કોળિયો હતો ને એ નાનચંદ સ્વામી હાથ કાંડું પકડીને પાછો મુકાવડ્યો હતો પથ્થરમાં, અને સ્વામીને બે આંખમાંથી પાણી જાય ને જે હશે સ્વામી જે હશે. અને બાજુમાં તો ડૉક્ટર સ્વામી બેઠા હતા, મોહન સ્વામી બેઠા હતા, બંને મોટા સદગુરુઓ બેઠા હતા, એ પહેલાં તો બંને સ્તબ્ધ થઈ ગયા હા એકદમ. અને પછી આમ બોલતા જાય, બોલતા પહેલા બોલતા જાય ને ભગવતચરણ સ્વામી મહન સ્વામીના અને ડૉક્ટર સ્વામીના, એટલે મહન સ્વામી બાજુ બેઠા હતા, એના એના હાથ ઉપર આમ પગ ઉપર આમ મારતા જાય, આમાં આમાં આમ દબાવતા જાય, એટલે મહન સ્વામી પાસે એમને કહે, મહન સ્વામી એમને કહે તમે ઊભા આમ સ્વામી સામે આવું બોલાય, એટલે મહન સ્વામી કહે નાના તમે ઊભો રમણા કે મને કહી દેવા દો કે, ધમધમાઈને કહી દીધું સ્વામીને. અને સ્વામી તો જે હશે પછી તો બધા હશે, લિટરલી સ્વામીના બંને આ પ્રસંગના તમે પ્રત્યક્ષ સાક્ષી છીએ, સ્વામીના બે આંખમાંથી જેમ પાણી જતું હતું એટલું બધું હશે હા સ્વામી. પછી બધું વાતાવરણ શાંત થયું ને એટલે બીજો સ્ટ્રોક માર્યો ભગવત સ્વામીએ, મહન સ્વામીની આમ પગ ઉપર આમ ટાપલી મારીને, મહન સ્વામી કે મહન સ્વામી આ તો છે ને આવો પ્રસંગ આવે ને ત્યારે એ બોલે ને ત્યારે આપણે આપણે સામું બોલવું પડે ને, તો આ તો આપણને કાયમ દબાવે કે છે, અધૂરું પૂરું હતું તો બીજી ફ્રન્ટ ફૂટ ઉપર ઉઠાવી એ કે આપણે કેવું પડે તો ટાઈમે આપણે બોલીને તો આપણને કાયમ દબાવે કે. એટલે આવું છે, હમણાં બહુ વરસાદ પડ્યો ને દેશમાં, ત્યારે આણંદ મંદિરમાં બધે બહુ પાણી ભરાઈ ગયું, બેઝમેન્ટમાં એ તો સાવ રોડ લેવલ ઉપર છે ને, તે પાણી ભરાઈ ગયેલું, ટેલિફોન કનેક્શન કપાઈ ગયેલું, સ્વામીના સમાચાર મળી ગયેલા બે દિવસ પછી, તો બધો અંધારપટ રહેલો મંદિરમાં હા, અને બધી પેલી દિવસ પેલો કેન્ડલ લાઇટથી પેલા ઇલેક્ટ્રિક ટોર્ચ ને બધું, એટલે ટોર્ચ આવે ને બધું એમનાથી બધું કામ ચાલતું હતું બેટરીથી, તે માંડ બધું ભેગું થયું. બે દિવસ પછી ભગવત સ્વામી સ્વામીને ફોન કર્યો, અને સ્વામી હસતા હસતા દિલ્હીથી કે બસ પટેલ પાણી બેસી ગયા કે, છ ગામના પટેલ છો ને પાણી બેસી ગયા કે, પાણી આખું રસોડું, રસોઈ હોય તો ઠીક છે રસોઈમાં ના બેસાય, પણ આ તો આખું રસોડું બેસી ગયું એની વાત છે. કે સ્વામી કે છ ગામના પટેલ છો ને તમે પાણી બેસી ગયા કે, એટલે ભગવત સ્વામી એ વાક્ય સાંઈ કે તો મંદિરમાં પાણી ભરે, સાંઈ કે પટેલ મંદિરમાં પાણી ના ભરાવું જોઈએ કે. અને હું સ્વામી જરામ કેફથી એની સાથે વાત કરતા, એમને આ વાક્ય યાદ રાખેલું. અને પછી એમણે મનમાં તૈયાર કરી રાખેલું છે ને, એ હોશિયાર છે, ક્યારે શું કેવું બહુ બહુ ટાઈમલી બોલી શકે છે. એમને વાક્ય સાંઈ આમ ફરીને ગુરુ પૂનમના સમયે બોચાસન આવ્યા ને, ગુરુ પૂનમનો ઉત્સવ પતી ગયો, પછી એક બે દિવસ પછી બેઠા હતા ને ડૉક્ટર સ્વામી હતા, અને પછી બાપા જમવા બેઠા હતા, અને હવે સ્વામીને શું થયેલું, જામનગરથી દિલ્હી ગયા ને પછી સ્વામી ત્યાં દિલ્હીમાં બીમાર પડેલા, હવે બીમારમાં એક ટેબ્લેટ સ્વામી લીધી હતી ને થોડુંક એની આડ અસર રિએક્શન આવેલું, સ્વામીને છે ને પગમાં અને એ ગાલમાં ને એ મોઢા ઉપર થોડું આમ પાણી અંદર ભરાઈ ગયેલું, પછી તો અંદરથી ડ્રાય કરી દેવી ટેબ્લેટ્સ આવે ડ્રાય થઈ જાય, પણ સ્વામીને થયેલું. તો સ્વામી ત્યાં બોચાસણ આવ્યા ને પછી આમ બેઠા હતા, એટલે ભગવતચરણ સ્વામીએ ડૉક્ટર સ્વામીને પહેલાં એલર્ટ કર્યા, આમ ટપલી મારીને બાજુ બેઠા હતા ને ડૉક્ટર સ્વામી, બાપા જમતા હતા, બધા સંતો બેઠા હતા આમ, એન્ડ યુ નો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ સંતોને વાતો કરવાની બાપા સાથે રાતે આરામમાં જતા હોય ત્યારે, આમ ડૉક્ટર સાહેબને ટપલી મારીને આમ જાગ્રત કરી એલર્ટ કર્યા અને ઇન્વોલ્વ કર્યા. અને પછી સ્વામીને કે સ્વામી આપણે ફોન પર વાત થઈ અને આણંદ મંદિરમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે તમે એમ કહેલું પટેલ પાણી બેસી ગયા, પણ મારે તમને એમ કહેવું છે કે જ્યાં સુધી હોડી છે પાણીમાં જતી હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં, પણ એ હોડીમાં પાણી ભરાવાનું શરૂ થાય ને ત્યારે પ્રશ્ન સિવાય કાંઈ નહીં, એમ અમે પાણી બેઠાનો કોઈ પ્રશ્ન નહીં, પણ આ પટેલમાં પાણી ભરાય ને એ ખોટું, પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ આ પટેલમાં પાણી ભરાઈ જાય ને, સ્વામી પટેલ જ છે ને પૂર્વાશ્રમમાં, અને સ્વામીને પગમાં ગાલમાં બધે પાણી ભરી ગયેલું, એટલે કે આ પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો બરોબર પણ ઓછો વાંધો, પણ આ પટેલમાં પાણી પહે ને એ બહુ ખોટું કહે છે. અને સ્વામી તો આમ સ્તબ્ધ થઈ ગયા, જોઈ રહ્યા કે આ તો ટાઈમલી શોટ મારા છે, અને ડૉક્ટર સ્વામી તો ઉછળી ગયા એકદમ, ખૂબ હસી પડ્યા, એટલે કે આ પટેલમાં પાણી ભરાય ખોટું કહે છે, એના ભરાવું જોઈએ કે છે. એટલે આ તો ઘણી વખત આમ આ સાહજિક રમૂજની વાતો છે, પણ આ છેલ્લો પ્રસંગ પૂરો કરે. પેલો છે મહારાજે સુરા ખાચેને કહેલું કલ્યાણ તો આમ કરી દઈએ એમ, પછી રાત સુધી ભગવત સ્વામીનો મેળ ના, એટલે રાત્રે જમીન પછી અંદર ગયા, અને સ્વામી કે આપણે પેલા ભાઈને બોલાવો, ધર્મચરણ સ્વામીને કહે, સ્વામી ધર્મચરણ સ્વામી કે કોણ, આપણે પેલા ભાઈ આપણને મળવા આવ્યા છે, ભાઈને બોલાવો કે છે આપણે મળી લઈએ. તો કે કોણ સ્વામી? કે આપણે કાલ પેલાનો ફોન આવ્યો તો રાત્રે ને આપણને કયું મારે મળવા આવું છે, એને બોલાવો ને આપણે મળી લઈએ, અત્યારે ટાઈમ છે ને મળવા આવ્યા છે, પછી એને જવું જ જાય. કે ધર્મચરણ સ્વામી ત્રીજી વાર પૂછ્યું, સ્વામી કોણ ભાઈ પણ કોણ, કંઈક તો એનું રિલે આપવું પડે ને આગળ પાછળ. સ્વામી કે આપણને પેલા મળવા આવ્યા છે? તો ત્રણ ચાર વખત સુધી સ્વામી બોલે, સ્વામી ક્લિક ના થયું. સ્વામી કે આપણે આ આપણે આપણે વિદ્યાનગરથી આપણે આવ્યા છીએ, વિદ્યાનગરથી પહેલાં. એટલે ધર્મચરણ સ્વામી, ઓ ભગવત સ્વામીની વાત, હા કે બોલાવો કે છે ને. એટલે પછી ધર્મચરણ સ્વામી બોલાવે, સ્વામી બોલાવે છે, અને પછી અંદર બેઠા ને એમને જે કામ હતું એ સ્વામી સાથે ડિસ્કસ થઈ ગયું અને બધું પૂરું થઈ ગયું. અને પછી સ્વામી બીજા કામમાં પરોવ્યા, અને પછી સ્વામી ઊભા થઈને ટાઈમ થયો એટલે બાથરૂમમાં જઈને આરામમાં જવાના હતા. રાત્રે 10:25-10:30 થયા છે. તો સંતો ત્યાં ઊભા, એમાં ધર્મચરણ સ્વામી આખો આ પ્રસંગ ભગવત ચરણ સ્વામીને કહ્યો. બાપા અંદર બાથરૂમમાં હતા ના, સ્વામી ત્યાં હતા ને, ધર્મચરણ સ્વામી આખો પ્રસંગ ભગવત સ્વામીને કહ્યો કે તમે એમ કહો છો કે સ્વામી સાથે તમે બહુ આનંદ કરો, આ બધી સખા ભાવ છે, પણ સ્વામી તમારું નામ ભૂલી ગયેલા. તો કે શું વાત કરો છો? કે સ્વામી આવું બોલતા હતા, પેલા ભાઈને બોલાવો, પેલા ભાઈને બોલાવો, હજી સાધુ બોલ્યા હોય તો આપણે કંઈક અંદાજ, પેલા ભાઈને બોલાવો કે છે. અને કે બે વખત મેં આમ યાદ કરવાનો પ્રયત્ન કર તો યાદ ના આવે, પછી તોય નામ યાદ ના આવે તો ખાલી એટલું જ બોલે, પેલા વિદ્યાનગરથી આ છે એમ બોલાવો કે છે આપણે મળવું. પછી મેં યાદ કર્યો ત્યારે સ્વામી બોલ્યા કે હા એને બોલાવો પટેલને. ભગવત સ્વામી ખરેખર એવું થયું કે છે? તો કે હા. શું કહો છો કે ખરેખર સાચી? તો કે હા ખરેખર આવું થયું. વાંધો નહીં કે છે, હમણાં ઊભા થવા દે એટલે કહું છું. સ્વામી બધું કામ બામ આટોપી અને પછી એમ બાથરૂમમાં ઊભા જતા ને ભગવત સ્વામી એમ પાછળ ગયા, અને સ્વામી આવતા જોયો ને એટલે સ્વામી ઊભા રહ્યા. સ્વામી એમ કાન ઉપર જનોઈ ચડાયેલી હતી. હા, અને સ્વામીની ટેવ છે, એ પત્ર લેખન કે એમાં મુલાકાતમાંથી ઊભા થઈને જો આરામમાં જવાનું હોય ને તો એ તો આમ હાથ નાખીને જનોઈ હોદવા જ માંડે, આમ જનોઈ હોદવા જ માંડે. અને પછી બાથરૂમમાં પહોંચે ને બાણા, એ પહેલાં તો જનોઈ કાને ચડી ગયો હોય સ્વામીને, અમે એક બે આંટા માર લે. અને પછી એ ખાનગી હોય ને, ઘણી વખત કોઈ સાધુ કે કોઈ કોઠારી ઊભા તો સ્વામી ખાન ઉપર જનોઈ ચડાયેલી હોય છે અને વાત કરતા હોય છે. ગોંડલમાં તો એક વખત જ્ઞાની સ્વામી સાથે એક કલાકની મીટિંગ કરીને ઊભા થયા, તો આમ કરતાં કરતાં આ માળા કાને ચડાવી દીધી આમ સ્વામીએ. તો બધા હશે આજુબાજુ, તો સ્વામી બધાની સામે આમ જોઈએ, બધા હસે છે કેમ? તો બધા કોણ બોલે કે કાને તમે માળા ચડાવી છે? નાનચણ એક જ સેવક હતા આ બાજુ, એ આ બાજુ હાથ દઈને ઉભા છે, આ બાજુ જમણા બાજુ ખબર નહીં. તો બધા હસે. તો સ્વામી આજુબાજુ જોઈને કે કેમ હસો છો? પછી આ બાજુ ફૂલ જોયું ને એમને, ત્યારે એમને પેલું કાન તણાય ને, કાન તણાય ખબર પડી કહો આ તો મારી માળા ચડી ગઈ. પછી આમ ખાને ના ના કઈ નહીં, પછી નોર્મલ થઈ ગયા. અન હી ઇઝ વેરી ક્લેવર ઇન હાઈડિંગ હિઝ એક્સપ્રેશન્સ. સ્વામી છે ને બધી રીતે એક્સપ્રેસ કરવામાં પણ બહુ ક્લેવર છે અને છુપાડવામાં પણ બહુ ક્લેવર છે. સ્વામી તરત આમ કાનો વળન ચાલવા માંડ્યા. એટલે એવા ઘણી વખત એમ, તો સ્વામી આમ ઘરે આમ જનો ચડાય એમ ચાલે, ભગવત સ્વામી પાછળથી કે ઉભારો કહે છે, એમ કે રીસર સ્વામીનું ગાતર્યું આમ પાછળથી પકડ્યું કે ઉભારો કહે છે. સ્વામી કહે શું? કે મારે તમને એમ પૂછવું છે કે મને ધર્મચરણે આવો પ્રસંગ કયો તે વાત સાચી? સ્વામી કે તમે ખબર નહીં, હું કંઈક કામમાં આવીશ એટલે આમ ખ્યાલચૂકમાં મને ખ્યાલચૂક રહી ગયો છે નામનો. તો કે તમે પણ વિચાર તો કરો કે આમ આમ સિરિયસ બોલે પણ અંદરથી એકદમ સખા ભાવ એમને એમ આનંદથી, તમે વિચાર તો કરો 1981નો સાધુ છું કે, અને 71 સાલથી તમારી સાથે સેવા કરું છું. આજે આ મને 20-22 વર્ષ થયા, 90-91 સાલનો પ્રસંગ હશે, આ મને 20-22 વર્ષ થયા કે, અને તમે એક મારું નામ ભૂલી જાઓ છો, તે તમને આ એક નામ અમારા યાદ રહેતા નથી તમારા માટે સાધુ થયા તોય, તો તમે અમારું કલ્યાણ કેમ કરશો કે? સુરા ખાતરે પેલું પૂછે ને સેમ ક્વેશ્ચન કે ચોઈણી પહેરતા નથી આવડતું કલ્યાણ શું કરશો? અને સ્વામી ના પૂછે કે નામ યાદ નથી કલ્યાણ શું કરશો? અને સ્વામી તે વખતે એક પગ બાથરૂમમાં મૂકી ગયો હતો અને સ્વામી આમ કેફથી ફર્યા આમ ગોળ, અને જે રીતે મહારાજ આમ ચપટી વગાડી હતી એ જ અદા સ્વામી આમ ગોળ ફરીને ચપટાડી ગયા. સાંકે પટેલ કલ્યાણ તો આમ કરી નાખશું, એમાં શું મોટી વાત છે કે આમ ભા સાહજિક. પછી બાણું બાણ કરીને અંદર બાથરૂમમાં ગયા, સાંકે કલ્યાણ તો આમ કરી દેશું, એમાં શું મોટી વાત, અતિ સાહજિક. એમ આપણું કલ્યાણ તો આમ 1-2-3 ચપટી પૂરું થયેલું જ છે, કન્ફર્મ છે, પણ હવે એ રાજી થાય એવી રીતે સર્વ પ્રકારે. હા બસ એ શબ્દ, એ ટોપ આવ્યો શબ્દ, શું? હા, હખણા રહેવાનું, એ શબ્દ પ્રોપર આવી ગયો કે રાજી થાય એમ સર્વ પ્રકારે હખણા રહેવાનું. અને એમાં બધું આવી ગયું ને, હવે એનું નિરૂપણ જરૂર નહીં ને, હખણા રહેવાનું એમાં બધું આવી ગયું ને દેશી ભાષામાં. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે જેવા શ્રીજી મહારાજ હતા એમનું વ્યક્તિત્વ અનેક પ્રકારે આપણે જોયું, એવા જ આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ છે, એવું જ અલૌકિક અને દિવ્ય એમનું વ્યક્તિત્વ છે, એ સ્વરૂપ આપણને યથાર્થ સમજાય, એમની કૃપાના અધિકારી થઈ શકીએ, એમનું અપાર પ્રેમ આપણી ઉપર છે એની આપણને પ્રતીતિ આવે, અને એ દાવે આપણે બધા સુખે મહારાજના અક્ષરધામને આને આ દેહે પામી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: वह निरधत्ते धर निरुदधी લંગતે નૈવ વેલા સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્મવતીરં ધર્મં રક્ષન દિશતુ કુશલં સ્વામિના

रे प्रमुख जी तमने मूल वूशु कही रे कृपा करो मुझ ऊपरे।

जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। जय जय। વેદ એટલે જ્ઞાન માત્રનો સમુચય, અને ઉપનિષદ એટલે વેદ માત્રનો સાર. પણ ઉપનિષદ માત્રનો પણ સાર એટલે ગીતા. ગીતા સ્વયં એક ઉપનિષદ છે, એટલા માટે જ ગીતા શબ્દ પોતે સ્ત્રીલિંગ છે. ઉપનિષદ જેમ સ્ત્રીલિંગ છે, એશા ઉપનિષદ, એશા બ્રહ્મ ઉપનિષદ, એટલા માટે ગીતા પણ સ્ત્રીલિંગ શબ્દ છે. ગીતમ નહીં, ગીતા નહીં, પણ શ્રીમદ ભગવદ્ ગીતા. એની પુષ્પિકામાં પણ એવો જ ઉલ્લેખ મળે છે. દરેક અધ્યાય પૂરો થાય પછી એવો પુષ્પિકા સૌરાંશ રૂપે આવે કે ઇતિ શ્રીમદ ભગવત્સુ ઉપનિષત્સુ, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ. એટલે ગીતા છે એ પણ એક ઉપનિષદ છે. એટલું જ નહીં, સમગ્ર ઉપનિષદનો સાર છે. ગીતાના મહાત્મ્યના શ્લોકમાં એક પ્રસિદ્ધ શ્લોક આવે છે,

કે બધા જ ઉપનિષદો એ ગાય સમાન છે, એના દોહનારા દોહન કરનારા શ્રી કૃષ્ણ છે, અને એમાંથી જે દુગ્ધમ ગીતામૃતમ મહત, જે મહત અમૃતરૂપ જે દૂધ ગીતાના રૂપમાં આપણે જે મળ્યું છે, એ જે સુજ્ઞ ભક્તો છે એનું પાન કરે છે, આવો ઉલ્લેખ એ ગીતાના મહાત્મ માટે લખ્યો છે. એ ગીતાના 18મા અધ્યાયમાં 64મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન એક ચરણમાં કહે છે, અર્જુનને સંબોધીને કહે છે કે ઇષ્ટોસિ મે દૃઢમિતિ તતો વક્ષામિ તે હિતમ. કે હે અર્જુન, હે પાર્થ, તું મને બહુ જ પ્રિય છે, ઇષ્ટોસિ મે, તું મને બહુ જ ઇષ્ટ છે, બહુ પ્રિય છે, માટે હવે તતો વક્ષામિ, હવે તને તારા હિત માટે કંઈક વાત કરી રહ્યો છું. આ ભવિષ્યકાળનું રૂપ છે ભવક્ષ્યામિ. આપને પ્રશ્ન થાય કે 18મા અધ્યાયનો આ 64મો શ્લોક છે, અત્યાર સુધી સમગ્ર ગીતામાં 700 શ્લોક છે, આના પછી ફક્ત 16 શ્લોક બાકી છે કૃષ્ણ ભગવાન કહેવાના. આમ તો બાકીના 5-7 શ્લોક તો સંજયના જ છે. હવે કૃષ્ણ ભગવાન અંતિમ ઉપદેશ આપી રહ્યા છે, છતાં પણ કૃષ્ણને એવું થાય છે કે મારે તને હવે તારો જે હિત જેમાં સમાયેલું છે એ મારે તને વાત કરવી છે. તો આ 684 શ્લોક સુધી વાત શું કરી? કૃષ્ણ ભગવાન કહે છે કે હવે તને જે વાત કરું છે ને એ મારો ફાઇનલ સ્ટેટમેન્ટ છે. 2 શ્લોકમાં કૃષ્ણ ભગવાન વાત કરે છે. આના પછીનો શ્લોક કૃષ્ણ ભગવાન અર્જુનને જે 18 અધ્યાય પછી પણ જે વાત પહેલાં જે કહેવાની હતી પણ અર્જુન જે પાત્રતા નથી, હવે પાત્રતા કઢાઈ છે એટલે હવે કૃષ્ણ ભગવાન એને કહે છે, બીજું કંઈ મારે નથી કેવું તને અર્જુન, તો એક જ વાત સમજી લે, મન મના ભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કરો. મન મના ભવ, તું મારામાં મન રાખ, મામ નમસ્કરો, તું મને નમસ્કાર કર, મા યાજી, તું જે પણ કંઈ યજ્ઞ યજ્ઞાદિ કરે છે મને અર્પણ કર, મામ એવ ઈશ્યસી, તું જો આ બધું જ કરીશ તો તું મને જ મામ એવ તું મને જ પામીશ, સત્યમ તે પ્રતિ જાને, આ તારા પ્રત્યે મારી એક સત્ય પ્રતિજ્ઞા છે, કેમ પ્રિયો સીમે, તું મારો પ્રિય છે ને, માટે હવે આ મારો એક ફાઇનલ સ્ટેટમેન્ટ છે, બીજું બધું જ ભૂલી જા, મન મનાવ, તું મારામાં મન લગાવો, મારામાં જોડાવો. અને આના પછીનો શ્લોક સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બીજા બધા જ આશ્રય છોડી દે, તારા વિચારના પણ આશ્રય છોડી દે, મામ એકમ શરણમ વ્રજ, તું તારા બધા જ પાપ થકી તને મુક્ત કરીશ, તને મોક્ષ અવશ્ય પ્રમાણીશ, તું જરાય શોક કરીશ નહીં. આ ગીતાનો હાર્દ છે, કૃષ્ણ ભગવાનને કઈ કહીને અર્જુન આટલું જ કહેવું હતું, તું મારામાં જોડાવ. આ ઉપનિષદ માત્રનો સાર અને ગીતાનો ઉપનિષદ માત્રનો સાર એટલે ગીતા, અને ગીતાનો પણ સાર એ આ છે, પ્રગટ ભગવાનમાં જોડાવો. એ પ્રગટ ભગવાનમાં જોડાવા માટે આપણે સૌ એકત્રિત થયા છે. પ્રમુખ ઉપનિષદનો આપણા માટે રહસ્યરૂપ છે સ્વામીશ્રીમાં, પ્રગટ ભગવાનમાં વધુને વધુ આપણે કેવી રીતે જોડાઈ શકીએ, સ્વામીશ્રીમાં આપણે કેવી રીતે મન લગાવી શકીએ, સ્વામીશ્રીને ખરાત્મા કેવી આપણે નમસ્કાર કરી શકીએ, આપણી દરેક પ્રવૃત્તિ સ્વામીશ્રીને અર્પણ કરવા માટે ક્યારે લાયક બને એ વિચાર માટે સ્વામીશ્રીનું જે સ્વરૂપ છે એ સમજવા આપણે કોશિશ કરી રહ્યા છીએ. એ સમજવા માટે આપણે આ તમેવ માતાનો શ્લોકનો આધાર લીધો છે. તો સર્વપ્રથમ આપણે સૌ સમૂહમાં હાથ જોડીને સ્વામીશ્રીની મૂર્તિની સ્મૃતિ સાથે એનું ગાન કરીશું.

ત્વમેવ માતા. ગઈકાલે આપણે જોયું કે માતાને બહુ જ એક મોટી સેવા પ્રાપ્ત થઈ છે, એ છે બાળકનો જન્મ આપવો. સ્વામીશ્રી પણ આપને જીવન આપે છે, એને આપણે બે અર્થ ગઈકાલે આપણે જોયા. એક તો સ્થૂળ રીતે પણ સ્વામીશ્રી જીવન આપે છે. સ્વામીશ્રીના સંકલ્પે કેટલાને પુત્ર પણ થયા છે, અથવા તો મોટી ઉંમરે પણ સ્વામીશ્રીએ આયુષ્ય દાન આપ્યું છે. એ સ્થૂળ રીતે પણ આપણે જોયું. સૂક્ષ્મ રીતે પણ આપણે જોયું કે સ્વામીશ્રીએ નવજીવન પણ આપ્યું છે. પોતાના જે જૂના પ્રકારનું જે કદાચ ખરાબ જીવન હોય એમાંથી આપણે સન્માર્ગે વારે છે. સ્વામીશ્રીના આશીર્વાદથી આપણે સારા માર્ગે ચાલી શકીએ છીએ. નવજીવન છે આપણા માટે. સ્વામીશ્રી એક બીજા રીતે પણ આપણે સૂક્ષ્મ જીવન આપે છે. મરણ નિવારણ, આપણા કદાચ એવા સંજોગો એવા સર્જાય અને કોઈ માણસને આપઘાત કરવાનો પણ વિચાર આવે, એમાંથી પણ સ્વામીશ્રીએ વાર્યા છે. એવું ગઈકાલે આપણે પ્રસંગ જોયો હતો. આજે એક એ જ સંદર્ભમાં બીજો એક આપણે પ્રસંગ જોઈએ છે. સ્વામીશ્રી 98 સાલમાં પરદેશ પધારે છે. એ વખતે સ્વામીશ્રીની કૃપાથી સાથે સેવાનો લાભ મળ્યો હતો. સ્વામીશ્રી ત્યાં પધારે છે એ વખતે આમ કાર્યક્રમ બધા જ ગોઠવાયેલા હતા કે આટલી પ્રતિષ્ઠાઓ કરવાની છે, આટલા મોટા મોટા સેન્ટરમાં સભા છે, આ બધા આયોજનો છે, બધું જ નક્કી હતું. પણ સ્વામીશ્રી ત્યાં પધારે ને આપણે ખ્યાલ છે કે અચાનક, કોઈ ધાર્યું નહોતું, પણ સ્વામીશ્રીને પછી બાયપાસ ઓપરેશન કરવામાં આવ્યું. એટલે સ્વામીશ્રી 3 મહિના સુધી વિશ્રામ લીલા ત્યાં ન્યુયોર્કમાં જ કરે છે. વેસ્ટચેસ્ટર નામનું ત્યાં પરું છે અને ત્યાં ભરતભાઈના ઘરે સ્વામીશ્રી ત્યાં 3 મહિના હરિકૃષ્ણ મહારાજ અને સંતમંડળ સાથે ત્યાં રોકાય છે. હવે સ્વામીશ્રી ત્યાંથી વિદાય લેવાના છે. 6 સપ્ટેમ્બર છે. ત્યાંથી વિદાય લઈ થોડા દિવસ ન્યુયોર્ક રહી, પછી 9 દિવસનો કાર્યક્રમ એડિસન હતો. એડિસન એ ન્યૂજર્સીમાં આવે છે. ત્યાં કાર્યક્રમ એવો ગોઠવાયો કે હવે જે પણ બધા હરિભક્તો વંચિત રહી ગયા છે સ્વામીશ્રીના દર્શનથી લાભથી, એ લોકોને પણ કંઈક સંતોષ મળે, સ્વામીશ્રીને મળી શકે, એના માટે આપણે શું કરીએ. એટલે ઝોન વાઇઝ બધા હરિભક્તોની મુલાકાત ગોઠવી. એડિસન બહુ મોટો પણ મંદિર છે. આવો જે સભા મંડપ છે એવા 2 પેરેલલ સભા મંડપ છે અને વચ્ચે પાર્ટીશન છે. એટલે આયોજન એવું કરવામાં આવ્યું કે સવાર સાંજ આ સભા મંડપમાં કથા વાર્તા ચાલે, સંતો કથા વાર્તા કરે, અને ઝોનના વારા પ્રમાણે આ બાજુ હરિભક્તો સુખ લે સ્વામીનું. એટલે કે સ્વામી બાપા ત્યાં સિંહાસન ઉપર વિરાજમાન થાય અને એ ઝોનના બધા હરિભક્તો ગોઠવાઈ જાય સભામાં. પણ સભામાં શું કરવાનું, દર્શન, બસ અક્ષરધામનું સુખ, સ્વામીની મૂર્તિને જોવાનું, અને વારા ફરતી બધા હરિભક્તો લાઈનમાં આવે મુલાકાત. અને તમારે જે કંઈ પ્રશ્ન હોય, જે પણ કંઈ પૂછવું હોય ત્યારે પૂછી લેવાનું. તમારા માટે જે પણ 2-5 મિનિટ સ્વામીશ્રી ફાળે એ તમારા માટે એ 98ની ટોર પૂરી થઈ ગઈ. એટલે આ બાજુ લાઈન ચાલુ ને ચાલુ રહે, બધા શાંતિથી એકદમ પેટ ભરીને બાપા સાથે મુલાકાત લેતા હતા. તમે વાળો પૂરો થઈ જાય પાછો આવીને બેસી જવાનો દર્શન કરવાના. આવી રીતે 9 દિવસનો કાર્યક્રમ એડિશનમાં ગોઠવાયો. સવાર સાંજ બાપાનો આ જ કાર્યક્રમ. પૂજામાંથી આવે, સ્નાન કરી અને ફરી ત્યાં ગોઠવાઈ જવાનું. જમવા માટે જાય, પાછા સાંજે સ્નાન કરીને પાછા ત્યાં ગોઠવાઈ જવાનું. એમ સવારે 10 થી 12, સાંજે 5, 5:30, 5:30 થી 8:30 આ જ કાર્યક્રમ. હરિભક્તને મુલાકાત, અમે દર્શન આપવાનું. આ કાર્યક્રમ ગોઠવાયો એ થોડા દિવસ પહેલાંનો એક પ્રસંગ ત્યાંથી શરૂ થાય છે. સ્વામીશ્રી ન્યુયોર્ક આવ્યા હતા. ત્યાં નાના પેલા મંદિરોની પ્રતિષ્ઠા કરવાની હતી અને સ્વામીશ્રી એડિસન જવાના હતા. એ દરમિયાન એક હરિભક્ત આવે છે એમના 17 વર્ષના એક કિશોર વયના છોકરા સાથે. સ્વામીશ્રી પાસે આવે છે ન્યુયોર્કનું નાનું મંદિર અને નાનો પેલો ભોજન કક્ષ. માન કદાચ 20 ફૂટ બાય 20 ફૂટનાકી જગ્યા છે. એમાં સ્વામીશ્રી પોતાના ભોજનના આસન ઉપર ત્યાં બિરાજમાન હતા. સ્વામી નાસ્તો કરીને પરવાડ્યા, હરિભક્તોને મળતા હતા. એમાં છેલ્લા 2-3 હરિભક્તો બાકી હતા. એમાં આ ભાઈ આવે છે. સ્વામીશ્રીનું પેલું ત્યાં ટેબલ છે, એના ઉપર ઓશિકો પણ છે. સ્વામીશ્રી હાથ ટેકવ્યા છે અને એ વખતે આ ભાઈ આવે છે. એ કંઈક બોલી શકે એ પહેલાં જ પેલો છોકરો એ ધ્રુસકે રડી પડે છે. હવે અચાનક કંઈક પૂછપરછ વગર, કંઈ પરિચય વગર પેલો આવો જુવાન જો છોકરો રડે. અમેરિકામાં કેવું હોય, પરદેશના છોકરાઓ છે ને બહુ રિઝર્વડ હોય. તરત એ લોકો પોતાની લાગણી આમ વ્યક્ત ના કરે. અને આ તો છોકરો છે પાછો, અને એમ સારી હાઈટ બોડીવાળો હતો, સ્માર્ટ હતો એકદમ.
છોકરાને તો હોય કે હું તો પુરુષ ને, અને પૌરુષ્ય સાચવા માટે પણ આવું કોઈ દેશ ના રડે, જાહેરમાં તો ના જ રડે. છતાં પણ આમ જોધાર આંસુ એ પોતે રડતો હતો. એક બાજુના પિતા એના પીઠ ઉપર હાથ થાપડે છે અને પેલો છોકરો તો બોલી શકતો નથી. સ્વામીને પછી એના પિતાજી વાત કરે છે કે સ્વામી આ મારો છોકરો છે, એને પેટમાં કંઈ દર્દ છે, હવે શું રોગ લાગુ પડ્યો છે ખબર નથી પડતી. મોટા મોટા બધા જ ડૉક્ટરને અમે બતાવ્યા છે, નિષ્ણાત, પણ ખબર નહીં શું છે, કંઈ પકડાતું જ નથી. એટલે કેટલી બી દવાઓ કરી, સોનોગ્રાફી કરી, ઓપરેશન સુધી પણ આમ તૈયારીમાં બતાવી, પણ કંઈ હાથમાં આવે તો પછી કંઈ કરીએ ને આગળ દવા ઉપચાર, પણ કંઈ ખબર નથી પડતી. ડૉક્ટરે પણ હાથ ઉચા કરી નાખ્યા છે. હવે આ છોકરો એટલો મૂંઝાઈ ગયો છે એને કંઈ ખબર પડતી નથી શું કરવું. સ્વામી બાપા એને પ્રેમથી મળે છે. પાપા ઠાકોરજીનું પ્રસાદનું જળ પણ આપે છે, પુષ્પ પણ આપે છે. પાપા આશ્વાસના બે શબ્દ પણ કહે છે, પ્રાર્થના કરજો સારું થઈ જશે, મારા દયા કરશે. આવા જે સામેને પણ જે આશીર્વાદ આપો ને એ આખી ત્યાં મુલાકાત પૂરી થઈ. અમે હાજર હતા એટલે છોકરા સાથે પછી થોડોક આપણે ઊંડો પરિચય કર્યો કે શું છે, કેમ નહીં, ક્યાં ભણે છે, શું કરે છે. વધારે થોડોક આપણે ફ્રેન્ડશીપ થઈ, ક્લોઝ આવ્યા. પછી તો બે ત્રણ દિવસ પછી સ્વામી ત્યાં એડિશન જ જવાના હતા, નાખો આ કાર્યક્રમ ગોઠવાઈ જ ગયો હતો કે સ્વામી એકદમ આ હરિભક્તને મળવામાં જ એકદમ બિઝી હતા. હવે એ નવ દિવસના કાર્યમાં કદાચ પાંચ છ સાત દિવસ થયા હશે અને સાંજે એક મિટિંગ ચાલતી હતી સંતોની, ત્યાં અમેરિકાના બધા શિબિરો અને બધા ભવિષ્યના આયોજનો માટેની મિટિંગ ચાલતી હતી. એ ચાલુ મિટિંગમાં આ છોકરાનો ફોન આવ્યો, પાંચ સાડા પાંચ વાગ્યા હશે, એટલે મને ફોન આપ્યો અને પેલો છોકરો કહે છે કે સ્વામી જય સ્વામિનારાયણ. મને કહે જય સ્વામિનારાયણ, કે ના સ્વામી જય સ્વામિનારાયણ. મને કહે હા જયસાન બોલા, મિટિંગ ચાલે છે અત્યારે અમારે. કેમ નહીં સ્વામી, બસ હવે છેલ્લા જય સ્વામિનારાયણ. મેં કેમ છેલ્લા, હજી આપણે ન્યુયોર્ક પાછું આવવાનું છે, પછી લંડન જવાનું છે. કે ના સ્વામી, હવે આપણે નહીં મળીએ, મારા છેલ્લા જય સ્વામિનારાયણ. કે શું વાત કરે તું, કે સ્વામી હવે મારાથી રહેવાતું નથી, કે મને પેટમાં એટલું બધું દુખે છે, એના કરતાં પણ મને એ દુખે છે કે લોકો બધા મને ગાંડા ગણે છે, કે આ ગાંડો છે, એના પેટમાં જે દુખે છે માનસિક રોગ છે અને હકીકતમાં કંઈ છે જ નહીં, અને આ ખોટા ખાલી ગાંડા કાઢે છે, એ મને બહુ દુખે છે, મારથી રહેવાતો નથી. લોકો મને કઈ દ્રષ્ટિ, આખા મંદિરમાં મારી નામ, મારી છાપ કેવી પડી ગઈ છે. પહેલાં તો સ્વામી કેટલો સ્માર્ટ હતો, કેટલો હોશિયાર હતો, પણ હવે આ દુઃખના કારણે હું સ્કૂલમાં પણ બરાબર ધ્યાન નહોતો આપી શકતો, એટલા માટે હું ફેલ થયો, એટલા માટે મારે એક વર્ષ પાછું રિપીટ કરવું પડ્યું. મારા બધા જ મિત્રો આગળ વધી ગયા છે, એ લોકો સારી સારી લાઈનમાં પહોંચી ગયા છે, લોકોને સારી નોકરી પણ, ભવિષ્ય પણ બહુ ઉજ્જવળ છે. મારું શું થશે મને કંઈ ખબર નથી. મંદિરમાં કેટલો એક્ટિવ હતો, મંદિરમાંથી પણ મારું મન પાછું પડી ગયું છે. મારા હું ઘરમાં ને ઘરમાં પોળાઈ રહ્યો છું, મને કોઈ ફ્રેન્ડ સર્કલ સાથે કંઈ મને ફાવતું નથી, એકદમ મૂંઝાઈ ગયો છું, મારે કોઈ વારા માટે રહ્યું નથી. મને એવું લાગે છે કે મારા માટે આપઘાત એક જ ઉપાય છે, એટલે હવે આજે મારા છેલ્લા જયસન તમે સ્વીકારી લો. કે પણ સ્વામી એટલા માટે મેં ફોન કર્યો છે કે તમારે એક ફેવર કરવાની છે મને, મારા માટે. મને કે શું બોલ, કે મારા વતી તમે ખાલી સ્વામી બાપાને એક મારા છેલ્લા જયસન કહેજો, બસ મને બીજી કંઈ ઈચ્છતો નથી. સ્વામી ત્યાં એડિશન છે, હું ન્યુયોર્કમાં છું, મારા વતી બાપાને બસ છેલ્લા દર્શન અને જયસન કહેજો. હવે આ ફોન ઉપર વાત ચાલે છે, ફોન ઉપર પેલો છોકરો સામે કહે છે મારે આપઘાત કરો છો, આજે હું આપઘાત કરવાનો છું, એના માતા પિતા બાપાનો લાભ લેવા માટે એડિશન આવેલા. હું તો એકદમ આમ ગભરાઈ ગયો કે આ છોકરાને કેવી રીતે સમજણ આપી ફોન ઉપર. છતાં પણ મારા સ્વામીને સંભાળીને આપણે જે પણ કે આવડતું એ પ્રમાણે પંદર વીસ મિનિટ તો વાત તો ખેંચી, કે આવું ના કરીને મારાનું આપણે વર છે, નામ છે, તેમ છે, આપણે જ્ઞાન આપે કે ના આપણે તો અક્ષરધામમાં જવાનું છે, કે સ્વામી મેં તો કંઠી પહેરી છે, તમે કહો છો કે મારો નાશો કર્યો છે, સ્વામીમાં આત્મબુદ્ધિ હોય, આપણે અક્ષરધામમાં જવાનું તો મને વિશ્વાસ છે, હું તો મારાની સેવામાં જ પહોંચી જવાનું છું, મને ક્યાં પ્રશ્ન જ નથી. આવું વાત સામે જ્ઞાન આપે, હવે આને શું જ્ઞાન આપવું. એટલે પછી આપણે થોડીક રિવર્સ સાયકોલોજી અપનાવી, મને કે જા આપઘાત કરો છો ને, જા કર આપઘાત, પણ તારે જો આપણને આપ જે સ્મરણ કહેવા હોય તો હું નહીં કહેવું, તો આવીને કહી જા. આવી રીતે થોડીક છાતી કઠણ કરીને મેં આવું ફોન ઉપર એને કીધું, અને એમ કહીને ફોન આમ વાત કટ કરીને ફોન મૂકી દીધો. હવે પછી મને થયું અંદર કે આ તો કહેતા કહે થઈ ગયું, કહી દીધું, પણ આ કંઈક મૂડમાં છે, શું કરી નાખશે, ઘરે એકલો છે. એટલે પછી ખ્યાલ હતો કે બાજુમાં આપણે બીજા કાર્યકર હતા અને ઘરમાં જ એની ઘરની બાજુમાં જ રહેતા હતા, એને તાત્કાલિક ફોન ગોતી અને ફોન લગાવ્યો કે તું તાત્કાલિક આના ઘરે જા, આ મૂડમાં છે. ફોન કરીને વાત કરી પહેલાં કે સ્વામી તમે જરાય ચિંતા ના કરો, તમારો ફોન આવ્યો ને એની બે મિનિટ પહેલાં જ એનો ફોન આવી ગયો છે,
મારી ગાડીમાં અમે ન્યુયોર્ક એડિસન આવીએ છીએ. આ વાત છે લગભગ 5:30 ની. એડિસનથી ન્યુયોર્ક આવવું હોય લગભગ 2-2.5 કલાક જેવું થાય. આખું સ્ટેટ જ બદલાઈ જાય. એડિસન ન્યૂજર્સીમાં આવ્યો, ન્યુયોર્ક ન્યુયોર્ક સ્ટેટમાં આવ્યો. 7:30-8 વાગે આ ભાઈ આવે છે. તમે એના હાલ જુઓ ને, તમને રિશ્તો લાગે કે આપઘાત કરવા માટે જ જાય છે. સાવ કપડાં લગડ બગડ, દાઢી ને માથું મોઢું પણ એવું, ને મોઢામાંથી ગંધ આવે, ને આમ સાવ બેહાલ અવસ્થામાં પોતે હતો. એ વખતે કહે છે કે સ્વામી આવી ગયો છે. કેમ આવ્યો છે? કે બસ સ્વામીને કહેવા માટે, મારે છેલ્લા જશે ને પછી હું ઘરે જઈને આપઘાત જ કરું છું, મારા મનમાં ફિક્સ જ છે. કે સારું, વાંધો ને, આપણે બાપાને મળી લઈએ. આ દરમિયાન સ્વામી બાપાની મુલાકાત ચાલુ છે બાપાની. અને એ દિવસ મને યાદ છે કે બાપાને એટલા બધા બિઝી હતા, બાપાને લગભગ 8:45 જેવું થઈ ગયું. પહેલ વહેલી વાર એવું બન્યું હશે, સ્વામી જે 3 મહિના ત્યાં રહે ને, બાપા ત્યાં લગભગ 6 ટાઈમ વોકિંગ કરતા હતા. બાપાને થોડુંક સાજું થયું પછી 6 ટાઈમ 10-10 મિનિટ વોકિંગ કરે, સવારે વોકિંગ કરે, જમ્યા પહેલાં વોકિંગ કરે, થોડોક સભાસન કરે, પછી જમવા આવે, જમ્યા પછી થોડુંક વોકિંગ કરે. આ ડૉક્ટરની સૂચના પ્રમાણે આવી રીતે વોકિંગ કરતા હતા. એ દિવસ પહેલી વાર એવું બને છે, અમેરિકાનું રોકાણ દરમિયાન ઓપરેશન પછી સ્વામી બાપા વોકિંગ ચૂકી ગયા. પહેલી વાર 8:45 વાગી ગયા છે, હજી જમવાનું બાકી છે. જમ્યા પછી એક્ઝિક્યુટિવ કમિટીની, BIPS Inc. ની બહુ જ મોટા એક મીટિંગ, મોટી મીટિંગ

સ્વામી વાત કરી કે સ્વામી આવો એક કેસ આવ્યો છે. સ્વામી કે તાત્કાલિક બોલાવો. યોગીજન સ્વામી કે સ્વામી એટલું તો અર્જન્ટ નથી, છોકરો અહીંયા સંતો પાસે જ છે, અત્યારે ક્યાંય એવું કંઈ કરવાનું નથી, એટલે અહીંયા સેફ છે, તમે આપ જમી લો, 9 વાગી ગયા છે, હજી મોડું થશે ઘણું. સ્વામી કે ના અત્યારે જ. સ્વામી બાપા રૂમમાં જાય છે. સ્વામી બાપા ત્યાં સોફા પર બિરાજમાન થાય છે, સામે પલંગ છે, પલંગ ઉપર ઠાકોરજીની મૂર્તિ છે, ઠાકોરજી પણ પોતાના બાકી છે, અને બોલાવે છે એટલે હું જાઉં છું પેલા છોકરાને લઈને. હું આ બાજુ બેઠો છું, પેલો છોકરા આ બાજુ ઘૂંટણ ઉપર ઊભો છે. અને સ્વામી એકદમ શાંતિથી પૂછે છે, શું કેમ છે, આવી ગયો? પેલો છોકરાને મૂડમાં જતો કે હા સ્વામી આવી ગયો. કે શું પ્રશ્ન છે, વાત તો કર. કે સ્વામી આપઘાત કરવાનું છે. બાપા કેમ? પણ કે કેમ આપઘાત કરો છો? કે સાહેબ મને પેટમાં બહુ દુખે છે, બસ મારે આપઘાત કરો છો. સ્વામી કે તને પેટમાં દુખે છે? એમ કહી સ્વામી પોતાનું ગાતરિયું ખોલે છે. અને સ્વામીને તો તાજું જ ઓપરેશન કરેલું બાયપાસનું, એટલે આખો મોટો ચીરો આપણે પ્રકાશમાં પણ જોયો છે, આખો મોટો ચીરો આમ દેખાતો હતો. સ્વામી આમ ગાતરિયું ખોલી અને આમ કરે છે કે મને પણ બહુ દુખે છે, શું કરશું? આવું બોલે છે સ્વામી કે મને પણ બહુ દુખે છે, શું કરશું આપણે? એટલે કે હું પણ આપઘાત કરું એમ? તારો કહેવાનો મતલબ એમ છે? સ્વામી આ આમ સૂચક રીતે વાત કરતા હતા. પેલો છોકરો આવું જોયું છે ને સ્વામી, એકદમ દહેમણું મોડું થઈ ગયું છે, અડધો ઢીલો ત્યાં થઈ ગયો, અને જે ઘૂંટણ ઉપર ઊભો હતો ત્યાં બેસી ગયો. અને સ્વામી આગળ આમ રડતા રડતા વાત કરે છે કે સ્વામી હું શું કરું? બધા કહે છે હું ગાંડો થઈ, હું નથી ગાંડો. ડૉક્ટર કહે છે હું નથી ગાંડો. શિક્ષકો કહે છે હું ગાંડો છું, કે હું નથી ગાંડો. મારા મિત્ર મંડળ કહે છે હું ગાંડો, હું નથી ગાંડો. આમ એક પછી એક આમ બોલતો જાય છે, સ્વામી મને પેટમાં દુખે છે, કોઈને ખબર નથી પડતી, હું શું કરું એમાં? કે જો મારા સ્કૂલમાંથી પાછળ પડી ગયો, મારા મંદિરના પ્રવૃત્તિમાંથી પાછળ પડી ગયો, મારા મિત્ર મંડળમાંથી પાછો પડી ગયો, હું ઘરમાંને પુરાયેલો રહું છું, મારે જવું ક્યાં, શું કરું મારે? સ્વામી બાપાએ બહુ શાંતિથી વાત કરી. એનો જે સ્વામી બાપા બહુ એકદમ શું કહેવાય, સુજ્ઞ પોતે મનોચિકિત્સક છે. સ્વામી બાપાએ એકદમ ઊંડી આડી રીતે બધી વાતો કરી અને જે મૂળમાં જે પ્રશ્ન હતો બધું જ સમાધાન કરી. એને અમુક થોડાક બીજા પણ પ્રશ્ન હતા સંબંધોના, એ મૂળ ઉપર જે મૂળ રોગ છે તે દબાવી અને બરાબરનું નિદાન કર્યું, વાતો કરી. સ્વામી બાપાએ જ્ઞાન પણ આપ્યું. સ્વામી બાપા શું કહે, બાપાએ એને કીધું ને સામે કે હું અક્ષરધામમાં જવાનો છું, મને કંઠ પડી. કે સ્વામી કે હું ને તો બે અક્ષરધામમાં જવાનો છે, મને ખબર છે. પણ કે આ રીતે આપઘાત ના કરાય, કે મુક્તાના સ્વામીને પણ રોગ થયો હતો, અને મુક્તાના સ્વામી પણ છેલ્લા શ્વાસ સુધી મહારાજની સેવા કરી, મહારાજ આપણે દેહ આપ્યો છે, આપણે તો એમાં સેવામાં જ વિતાવ. બધી વાત જે બાપાએ કરી, પછી સ્વામી મને કે ઠાકોરજી લાવો. ઠાકોરજી ત્યાં પલંગ ઉપર હતા, મહારાજમાં ઠાકોરજી. અને સ્વામી બાપાએ પછી જે આર્દ્ર ભાવે જે પ્રાર્થના કરે છે, સ્વામી હાથ જોડે છે અને હરિકૃષ્ણ મહારાજ જેમ સાક્ષાત હાજર હોય એવી રીતે જેમ આજીજી કરતી, હે હરિકૃષ્ણ મહારાજ, હે ઠાકોરજી, હે લાલજી, આ મારો યુવક છે, આ મારો યુવક છે, બહુ સારા છે, બહુ સારા ઘરના છે, પોતે બહુ સારો અભ્યાસ કરતા હતા, બરાબર એનું મન પાછું લાગી જાય, દુઃખ પેટનું દર્દ બધું મટી જાય, સેવામાં પાછું લાગી જાય, કિશોરના બહુ સારા કાર્યકર છે અને બરાબર પાછું બધું ગોઠવાઈ જાય, આમાં પ્રાર્થના કરો છો, આશીર્વાદ આપો. બાપા આમ સતત આમ બોલ્યા જ કરે. અને એ બોલતા જ એને આનું હૃદય એ પીગળતું જાય. સ્વામી બાપા પછી પ્રાર્થના પૂરી કરે છે, એક છોકરાનું જે જર્સી છે આખું હતું એ ખોલી અને સ્વામી આખા શરીરના પેટે સ્વામી બાપા હાથ ધરે છે. સ્વામી કહે કે જા, વાંધો નહીં આવે. એ છોકરો બહાર આવે છે. લગભગ આ 20 મિનિટ મુલાકાત થઈ, 20 મિનિટ. સ્વામી બાપા જમવાનું તો મોડું થઈ ગયું હતું, પણ એ છોકરાને પછી એના મા બાપ સાથે ભેગો કરે છે. મા બાપને કંઈ વાત કરતા નથી આપણે, પણ કે આજ આવ્યો છે એના ફ્રેન્ડ સાથે લાભ લેવા માટે, હવે પાછો તમારી ઘરે આવશે સાથે. છોકરાને સમાધાન થઈ ગયું. અહીંયા પ્રસંગ પૂરો થતો નથી. આ છે વાત 1998ની. પછી સ્વામી બાપા સાથે બધું વિચરણ કરી લંડન આફ્રિકા બધે જઈને પાછા, ના સોરી, આ એડિશન પછી પાછા અમે ન્યુયોર્ક આવે છે. સ્વામી બાપા હવે બે ત્રણ દિવસ રોકાણ કરીને પાછા લંડન જવાના છે. એ વખતે આ છોકરો પાછો ફરી આવે છે અને એ વખતેનો તમે જો આખો જો વેશ કેસ તમે જો એકદમ બદલાઈ જાય, પાછો આમ ક્લીન શેવ થઈ ગયો છે, એકદમ સ્માર્ટ લાગે છે પાછો, અને એકદમ સ્માઇલિંગ ફેસ. મતલબ કે શું થયું? કે સ્વામી જુઓ તો અડધું મારું પેટનું દર્દ મટી ગયું છે, એટલે આમ ઘણું ખરું મને અત્યારે સારું છે સ્વામી બાપાના આશીર્વાદથી. એટલું જ નહીં, સ્વામી બાપાની મુલાકાત પૂરી થઈ પણ જ્યારે કોલેજમાં ગયો ને ત્યાં બધા સરકારી પેલા વેલફેર ઓફિસર આવે અને મારી સાથે મુલાકાત થઈ, મારો પ્રશ્ન બરાબર મેં સાંભળ્યો અને હવે જે મારી જૂની લાઈન હતી એમાંથી મેં થોડોક જુદો કોર્સ લીધો છે, એટલે અમુક જે મારા જૂના મિત્ર હતા ને એની સાથે પણ હું પાછો ગોઠવાઈ ગયો છું અને ભવિષ્યમાં એવા સારા લાઈનમાં હું જોડાઈ ગયો છું કે કદાચ મને સ્કોલરશિપ પણ મળે એવી પણ શક્યતા છે. મને કે ચાલો બહુ સરસ. અને સ્વામી આપણને પછી આશીર્વાદ પણ આપ્યા, સ્વામી ફ્રી વર્ડ એને આશીર્વાદ આપ્યા અને બાપા પછી ત્યાંથી વિદાય થઈ છે. બાપા પછી લંડન ને આફ્રિકાને બધે જઈને પાછા ત્યાં રાજકોટ

જન્મજયંતિનો ઉત્સવ તો પૂરો થાય છે, પછી જ્યારે સારંગપુર આવું છું ત્યારે ટેબલ ઉપર એનો પત્ર હોય છે અને કહે છે કે સ્વામી મને એક બહુ જ સારામાં સારી લાઇનમાં મને હવે આ જે કોર્સ મળી ગયો છે, હું બહુ જ સારી પ્રગતિ કરું છું, ચાલો સરસ. 2 વર્ષ પછી 2000 ની સાલમાં એનો ફરી પત્ર આવે છે કે સ્વામી બાપાની દયાથી એ કોર્સ મારો પૂરો થયો છે અને આખા યુનિવર્સિટીમાં મારો 5નો નંબર આવ્યો, 5મો નંબર. હવે બહુ કંઈ એવો હોશિયાર નહોતો, પણ કે સ્વામી બાપાએ એવું બળ આપ્યું ને કે મને થયું કે હવે હું જે પણ કંઈ જીવું છું એ સ્વામી બાપાના આધારે જીવું છું. એટલે સ્વામી બાપાને આ જીવન મને આપ્યું છે, મારે એ જીવનને સાર્થક કરવાનું છે. સ્વામી મને કીધું બરાબર અભ્યાસ કરજે, બરાબર અભ્યાસ કરી તને 5મો નંબર લાવ્યો છું. પછી જે બોલે છે ને એમ હલાવી નાખે એ કે સ્વામી અત્યારે એક જે પણ કંઈ શ્વાસ લઉં છું ને એ સ્વામી બાપાને આભારી છે, મારા પ્રત્યેક શ્વાસ સ્વામી બાપાને અર્પણ કરું છું, મારા જીવનમાં હવે જે પણ કંઈ હું સુકૃત કરીશ, જે પણ કંઈ પુણ્યને કાર્ય કરીશ એ બધું જ સ્વામી બાપાને અર્પણ, કારણ કે હું અત્યારે જીવું છું સ્વામી બાપાને આધારે. પછી એ કહે છે કે મેં જે આગળ મારો કોર્સ પૂરો થયો, મારો 5મો નંબર આવ્યો એટલે મને સ્કોલરશીપ મળી છે અને મને કદાચ સારી નોકરીમાં પણ મને ચાન્સ મળશે જો ટ્રેનિંગમાં બરાબર પસાર થઈ જાવ તો. 2 વર્ષ પછી એટલે હવે 2002 ની સાલની વાત કરું છું, એનો બીજો પત્ર આવ્યો. મેનહેટનમાં એક સારામાં સારી ઇન્સ્યોરન્સ બ્રોકરની કંપની છે, અર્નસ્ટ એન્ડ યંગ, વિશ્વવિખ્યાત છે. એ કંપનીમાં આને ટ્રેનિંગમાંથી પસાર થઈ અને સારામાં સારી એને નોકરી મળી. એ કે સ્વામી બાપાની કૃપાથી જ કે આખા જ્યાં મારા 4-5 વર્ષમાં જે અનુભવ છે મને એવું જ લાગે છે કે સ્વામી બાપા સતત ભેગા ને ભેગા છે, સ્વામી બાપા જ મારી આગળ આગળ બધું કામ કરતા હોય છે. અને ગયા મહિને જ જુલાઈમાં જ એનો ઈમેલ ફરી આવ્યો. 2-3 વાર ગાંધીનગર હતો ત્યાં, સ્વામી બાપા ગાંધીનગર હતા ત્યારે પણ એનો એક ઈમેલ આવ્યો હતો. એ વખતે ઈમેલ મેં એવો હતો, હવે એ છોકરાને સાધુ થવાની ઈચ્છા હતી. એ કે મારા સ્વામી ઘરેથી મારે પ્રશ્ન છે, મારે કેવી રીતે મમ્મી પપ્પાને વાત કરવી, શું કરવું, કેવા સંતને વાત કરી. પછી બધી વાત કરી કે ત્યાં આવી રીતે સમજાવવાનું, આવી રીતે ધીરે રાખજે, મમ્મી પપ્પાને રાજી કરજે, બધું થોડીક ત્યાં શીખ આપી. એનો ઈમેલ મેસેજ ગયા મહિને ફરી આવ્યો કે સ્વામી બાપાની ત્યારે વખતે એ વાત કરી હતી કે તારે રોજ પૂજામાં એક માળા કરવી કે બધું સાનુકૂળ થઈ જાય, મમ્મી પપ્પા તને રજા આપે. એનો ગયા મહિને જે ઈમેલ આવ્યો એ કે સ્વામી માળા ફળી ગઈ, મમ્મી પપ્પાનું પણ હૃદય પીગળી ગયું, એ લોકો રજા આપી છે અને મેં નારાયણમણી સ્વામી આવ્યા તેમની સાથે પણ વાત કરી. બાપા ત્યાં ઓર્લેન્ડો હતા, ત્યાં શિબિર દરમિયાન જ બાપા સાથે મુલાકાત પણ થઈ ગઈ. બાપાએ કીધું કે જો મમ્મી પપ્પા તને લેખિત રજા આપતા હોય તો આ વખતે તું ભેગો આવી જા. એનો મેસેજ આવ્યો ફરી કે સ્વામી બાપા, સ્વામી મારી મમ્મીને એક 2 શરત હતી કે તું છેલ્લા દિવસો ઘરે રહી જા, અથવા અને બીજા કોઈને કહેવાનું નહીં કે તું સાધુ સા માટે જાય છે. આવી 2-3 એની સાવ સામાન્ય શરત હતી, એ મમ્મીની શરત બધી મેં પૂરી કરી છે અને મને જો લેખિત રજા મળી જાય આ જ વખતે હું સ્વામી બાપા સાથે ત્યાં પણ અમેરિકા છોડી અને સારંગપુર આવવા માટે વિદાય લઈશ. વિચાર કરો સ્વામી બાપાએ ક્યાંથી ક્યાં એક છોકરાને લઈ લીધો, જે માણસ આ મરવા માટે તૈયાર થઈ ગયો હતો એને સ્વામી બાપાએ જીવનદાન આપ્યું કે ક્યાં સુધી એના અંતરમાં એવી જિજ્ઞાસા જાગે, એવી મુમુક્ષતા જાગે કે મારું જીવન સાંઈ બાપા છે, હું જે પણ કંઈ જીવું છું એ સાંઈ બાપાને આભારે જીવું છું, મારે જીવન હવે બાપાને ચરણે સમર્પિત કરું છે. સાંઈ બાપા આવા જીવનદાતા છે. ડગમગતા જીવોને નવી આશાનો થયો સંચાર, ઝબકાર. જ્ઞાની સ્વામી લખે છે કે ડગમગતા જીવન હોય એટલે કે આમ મોરું મોરું મોરું થતું હોય એવા જીવો પણ સ્વામીશ્રી નવા આશાનો પણ એક ઝબકારો આવી આપી શકે છે. નવ આમ ચેતન જાગે છે, ચેતનનો સંચાર થાય છે એવા સ્વામીશ્રી આપણા માટે માતા સમાન છે. આમ તો બધાને કંઈ આવા આપઘાતના સંકલ્પ આમ પ્રયત્ન નથી થતા, પણ બધાને ચોક્કસ અનુભવ તો થાય છે કે ક્યારેક ક્યારેક આપણે સંસાર તો અસાર લાગતો જ હોય છે, કારણ કે સંસારની બધી વિટામણાઓ હોય છે, સંસારના ઝેર આપણે બહુ કાતિલ લાગે છે. એટલા માટે પણ કવિ કહે છે ઝેર

આપણે સંસાર ઝેર જેવો લાગે છે, પણ એમાં આપણે અમૃત કોણ પાય? માતા પાય. કઈ બોટાદકરનો બહુ જ એક સુંદર કવિતા છે, વર્ણન કરે છે કે એક દીકરી છે એ પરણીને પોતે સાસરે જાય છે. સ્વાભાવિક છે, નવું નવું બીજા ઘરમાં રહેવાનો, નવા માણસો, નવા બધા વાસણ કુસણ, રીત ભાત, રેણી કેણી, નવું શહેર કદાચ, એટલે બધું જ એને ઘરનું યાદ આવે છે. ઘર યાદ આવે એટલે મમ્મી પપ્પા યાદ આવે. અને એ મૂંઝવણ અને મૂંઝવણમાં એ વિચારે છે કે બા મને યાદ કરતા હશે કે નહીં, બાપા બાપુજી કદાચ એની બેટીને ભૂલી ગયા તો ઘોરવ સંભળાય છે. ઘોડાઓને પેલા ગાડામાં પેલા જે ગાયો હોય, બળદ હોય, એના જે પેલા ઘૂઘરા હોય ને, એનો મીઠો રણકાર એને સંભળાય છે. અને બહાર આવીને જોઈ છે તો શેરણી નાકે એક ગાડું આવી રહ્યું છે, અને ગાડામાં એની માના દર્શન થાય છે ને. અને એ વખતે અંતરમાં એક આનંદની લહેરી ઉડી ઉઠે છે કે હા, કે હવે માં આવશે, અને માના જે મીઠા મીઠા માન આપણે પામીશું, માના જે આજે મીઠા મધુરા જે નેમ આમ છપછપિયા કરશું, નાશું, અંતરની જે બળતરા છે બધી શમી જશે, અને અંતરમાં રગે રગમાં ટાઢક વ્યાપી જશે. એ અંતરમાં જે ઉલ્લાસ છે એ કવિતામાં એનું વર્ણન કરે છે કવિ બોટાદકર. છેલ્લે એક વાત કરે છે બહુ સુંદર, એ આપણે બધાને લાગુ પડે છે. લખે છે કે વસમી લાગે ભવની લાંબી વાટ જો, આપણે બધા માટે લખે છે, વસમી લાગે ભવની લાંબી વાટ જો, મૈયરને માર્ગડે શીડી છાય લડી. કે આ વસમી વાટમાં આપણે મીઠી શીતળ છાયડી કોણ આપે? તો મૈયરને, મૈયરને માર્ગડે શીડી છાય લડી. પળ પળ પીવા કંઈક જગતના ઝેરજો, પળ પળ પીવા કંઈક જગતના ઝેરજો, માડીના કરમાય સંજીવન ગુસગોઠડી. કે ભલે કદાચ ઝેર પીવા પડે, પણ મારી માં આવશે અને એના હાથમાં શું છે? સંજીવન ગોઠડી. આપણે થાય જ્યારે સંસારના બધા જ પ્રશ્ન સાથે ભેગા થાય ને, ત્યારે આપણે કોણ યાદ આવે છે? તમારા ધંધામાં પણ જ્યારે મંદી આવી પડે, ધંધો સાવ પડી ભાંગવાનો તૈયાર થાય, તમારા ઘરમાં કંઈક મોટી આપત્તિ આવે, કોઈકનું અવસાન થાય, તમારી છોકરીને તમે સાસરે મોકલી પાછી આવે, એવા કોઈકનું કંઈક એક્સિડન્ટ થાય, આજુબાજુ બાર ચારે બાજુ તેમને લાગે કે પ્રશ્નમાં તમારા બરાબર ભીડમાં આવી ગયા છે, એ વખતે તમને કોણ યાદ આવે છે? તરત અહીંયા આવશો મંદિરમાં, કોઠારી સાહેબ પૂછશે કે સ્વામી ક્યાં છે અત્યારે, મારે પત્ર લખો છે, મને ફોન કરો છે. આપને બધાને પેલા સ્વામી યાદ આવશે. આપને ખબર છે કે ગમે તેટલા પ્રશ્ન આવશે, પણ મારી માં સ્વામી એના હાથમાં શું છે? સંજીવન છે, સંજીવની ઔષધિ છે. માં છે ને એ જન્મ આપે છે, જીવન નહીં. માં જન્મ આપે છે, જીવન તો ભગવાન સંત આપે છે, આટલો ફેર છે. માં એ જીવન જીવન નથી આપતી, સંત જીવન આપે છે. સંત જીવન આપ્યા પછી પણ સંજીવન રાખે છે, કારણ કે આપણે મર્યા પછી પણ અમરત્વ તો કોણ આપે છે? મર્યા પછી પણ અમરત્વ, સાચું જીવન, શાશ્વત જીવન તો સ્વામી બાપા આપે છે. એટલે આપણા બધાના અંતરમાં એક હિંમત છે કે સંસારને સ્વામી પટકારી શકે છે, ફટકારી શકે છે, કે તારે ઝેર જે ઝેર આપવો હોય તો આપણને, ભલે ગમે જટિલ હોય, જમે કાટિલ હોય, એ પીશ. સંસારના જગતના બધા જ ઝેરું પીશ, રાજી ખુશીથી પીશ, કારણ કે મને ખબર છે મારો સ્વામી મને નહીં મરવા દે. એના હાથમાં, એના સ્પર્શ માત્રમાં, એના દ્રષ્ટિ માત્રમાં એવું અમૃત છે કે આ બધા જ સંસારના ઝેર એ અમૃતમાં પલટાવી દેશે, મને અમર રાખશે. સ્વામીશ્રીના હૈયામાં અમૃત છે, સ્વામીશ્રીની આંખમાં એમના દ્રષ્ટિ માત્રથી અમૃત છે. કવિએ લખ્યું છે, હૈયે છલકે છે બહુ વાલપની છોડું, હૈયે છલકે છે બહુ વાલપની છોડું, આંખલડી અમૃતના કૂપ. સ્વામીશ્રીની આંખમાં, દ્રષ્ટિમાં એવું અમૃત સમાયેલું છે, અમૃત દ્રષ્ટિ જેને કહે છે, એ દ્રષ્ટિ પડવા માત્રથી આપણા બધા જ જગતના જે અઝેર ઓસરી જાય છે, આપણે જીવન જીવવા જેવું લાગે છે. બાકી તો જીવનમાં હારી જ જવાયું છે, જીવન આપણે આપઘાત નથી કરતા, અંતરમાંથી આપણે હારી જાય છે, અંતરથી આપણે મરી જાય છે. અંતરમાં જે આ જીવન જ્યોત પ્રજ્વલિત રાખનાર એ સ્વામીશ્રી છે. સ્વામીશ્રી આપણે ખરા અર્થમાં જીવનદાન આપે છે. માતા જીવન આપે છે, જન્મ આપે છે, પણ એટલા માત્રથી એનું કામ પૂરું નથી થતું. માતા એવું નથી કહેતી કે ચાલ હવે તને જન્મ આપી દીધો, બસ મારું કામ પૂરું, તું તારા રસ્તે હું મારા રસ્તે, એવું કહે છે માતા? માતા નહીં, માતા જન્મ આપીને પણ જીવાડે છે. એટલે કે જન્મ આપ્યા પછી પણ એ બાળકને, પોતાના સંતાનને પોષણ આપતી રહેશે. માતાનું બીજું એક આ કર્તવ્ય છે
માતા બાળકને પોષે છે, ધવડાવે છે. લોકમાં જ્યાં જ્યાં આપણે આવું જે પોષણનું આપણે દર્શન થાય છે, જ્યાં જ્યાં આપણે આ જીવન બક્ષણની જે ક્રિયાના આપણે દર્શન થાય છે, ત્યાં ત્યાં આપણે માતૃત્વના દર્શન કરીએ છીએ. નદીને આપણે લોક માતા કહે છે. કાકા કાલેકર મોટા કેવણીકાર થઈ ગયા, એ નદીઓને શું કહેતા? લોક માતા. મહાભારતમાં પણ વ્યાસજી નદીઓને વિશ્વસ્ય માતરઃ, વિશ્વસ માતર કહીને નદીઓને નવાજે છે. તુલસી માતા, ગો માતા, ભારત માતા, ધરતી માતા, જગત જનની, જ્યાં જ્યાં આપણે કંઈક લોકો આપે છે, કંઈક આપણે જેના દ્વારા આપણે પોષણ મળે છે, ત્યાં ત્યાં આપણે માતાને માતા રીતે આપણને પૂજનીય ગણીએ છીએ. ગો માતા આપણે દૂધ આપે છે, નદી આપણે પાણી આપે છે, ધરતી માતા આપણે અનાજ આપે છે, ભારત માતા આપણે આશ્રય આપે છે, જગત જનની જે પરમ શક્તિ જે જગતના આધાર છે એમાં પણ આપણે માતાનું દર્શન કરે છે. તો એ માતા જ છે, એ તો આપણે પોષે જ નહીં. એ શું આપે છે, કેવી રીતે આપણે પોષે છે? માતા દૂધ આપે છે. આ પણ ભગવાનની કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના છે, કેવો મોટો ચમત્કાર છે. બાળકનો જન્મવેત માતામાં દૂધ ઉત્પન્ન કરે છે. વિચારવા જેવું છે ને, બાળક જન્મ થાય ત્યારે જ કેમ? અને બધા જ પ્રાણી સસ્તન પ્રાણી માત્રમાં આ એક પ્રક્રિયા આપણે જોવા મળે છે. આ ભગવાનનો બહુ જ એક મોટો ચમત્કાર છે. ભગવાનને પણ કેટલી ચિંતા હશે કે હું બાળકને મોકલું છું તો એનું પોષણ બરાબર થાય, એનું સંવર્ધન બરાબર થાય, એના માટે ભગવાને આખી આવી પ્રોસેસ ગોઠવી છે. પણ માતા જે આ દૂધ આપે છે ને, એ ફક્ત દૂધ નથી, એ માતાનો પ્રેમ છે. જ્યારે પેલું વાછડું હોય અને એના માતા સામે આવે છે, ત્યારે જે ગાય છે એ પારસો મૂકે, એવો કહેવાય ને, પારસો મૂકે છે, એટલે કે એ દૂધ સ્રવા માંડે છે. એ કેમ સ્રવે છે? કારણ કે અંતરમાં પ્રેમ ઉભરાય છે. એ પ્રેમ ઉભરાય છે, એનું ભેગું એના સાથે સાથે આ દૂધ ઝરે છે. એમ માતા છે એમાં પણ ત્રણ પ્રવાહ કહેવાય છે. કહેવાય છે કે માતામાં ત્રણ પ્રવાહ છે, એક રક્ત પ્રવાહ, બીજો અશ્રુ પ્રવાહ અને દુગ્ધ પ્રવાહ. રક્ત પ્રવાહ છે એ ભોગનું પ્રતીક છે, અશ્રુ પ્રવાહ છે એ કરુણાનું પ્રતીક છે, અને દુગ્ધ પ્રવાહ છે એ પ્રેમનું પ્રતીક છે. માતા જે દૂધ આપે છે ને, એ પ્રેમ સ્વરૂપે બહાર આવે છે, બીજું કશું જ નથી. માતા જે આમ માતા જે દૂધ આપે એ જ દૂધ, કદાચ માતાનું જ દૂધ તમે બોટલમાં આપો છોકરાને, ફેર પડે કે નહીં? એ જ દૂધ છે, જરાય ક્યાંય ફેરવા નથી. આ તો બીજી બહારની પેલા ડેરીમાંથી આપણે પેલી થેલી કાપીને આપે એવી વાત કરતા, માતાનું જ દૂધ પણ બોટલમાં આપો તો ખોદો રહી જ જાય. માતા જે રીતે બાળકને આમ દૂધ દ્વારા ધાવણ દાવા જે પોષે છે એ વાત જુદી જ છે. સ્વામીશ્રી પણ દૂધ આપે છે. આપણે આનું સૂક્ષ્મ અર્થ પછી જોવાના જ છે કે સ્વામીશ્રી કેવી રીતે પ્રેમથી પોષે છે. પણ સ્વામીશ્રીના એક બે પ્રસંગ એવા છે કે ડાયરેક્ટ આમાં જોડાઈ જાય એવા છે. સ્વામીશ્રી દૂધ આપે છે. 1961 નો પ્રસંગ છે, કળશ જયંતિ ગરડાનો. સ્વામીશ્રી આપણે ખ્યાલ છે એ વખતે યોગીઅપાના નિશ્રામાં આખા સમયના કન્વીનર એટલે અધ્યક્ષ પદે સ્વામીશ્રી હતા. સમયની તમામ જવાબદારી નાની મોટી, પેલા ઉતાર વિભાગ, સરબાળી વિભાગ, પાણી વિભાગ, ઇલેક્ટ્રિસિટી, ભોજન, સભા વ્યવસ્થા, અથથી ઇતિ સુધી બધી જ જવાબદારી સ્વામીશ્રીની શ્રી હતી. એટલે સ્વામી કેટલા વ્યસ્ત હશે એ આપણે ખ્યાલ આવે. આખા દિવસ દરમિયાનની પ્રવૃત્તિમાંથી આમ થાકીને લોતપોત થઈને સ્વામીશ્રી એકવાર રાત્રે ભોડા માટે જાય છે. અને સ્વામીશ્રીની જે સ્વાભાવિક એક રીત છે, સ્વામીશ્રી આજની તારીખે પણ સ્વામી બાપાને ઊંઘમાં બહુ સુખ છે, સ્વામી બાપા નિંદ્રામને સહજ છે, તો આ વખતે તો આવા દિવસોમાં જે એકદમ થાકેલા હોય તો રાત્રે તો કેવી ઊંઘ, ઘસઘસાટ ઊંઘ આવે કે નહીં? સ્વામીશ્રી ખુલ્લામાં સૂઈ ગયા છે એ વખતે રાત્રે લગભગ 12-1 વાગે એક હરિભક્ત સ્વામી બાપાને જગાડવા માટે આવે છે. પોતે આફ્રિકાના હતા, હાથમાં નાનું બાળક હતું, રડતું હતું. સ્વામી બાપાને આ અડધી રાત્રે જગાડે છે અને કહે છે કે પ્રમુખ સ્વામી, મારો છોકરો રડે છે. એ તારું છોકરો રડે છે, હમણાં શું એમાં? કે ના સ્વામી, એને ભૂખ લાગી છે, દૂધ માંગે છે. આ પરિસ્થિતિ છે આપણી જાતને. એમાં થોડુંક તમે કલ્પના કરો આપણે શું કરીએ આ વખતે, કે મારું છોકરું છે, રાત્રે 12-1 વાગ્યા છે, એ રડે છે, એને ભૂખ લાગી છે, એ દૂધ માંગે છે. આપણે તો શું કહીએ, ભાન નથી પડતી છોકરું, એને ગમે ત્યારે દૂધ પીવાનું મન થાય, ત્યારે વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં? અથવા તો સાચો ના ના આવડતું હોય તો શા માટે આ છોકરા કરતા હશે? અમથા અમથા બધા આવ્યા ના જ આવે છે. આવું જ આપણે થાય. એક તો સમયમાં આવ્યા છે, આફ્રિકાથી છેઠ,
અને છોકરો સાથે લાવ્યા છે, ખબર નથી પડતી કે દૂધ ભેગું રાખો, છોકરો તો ગમે ત્યારે દૂધ માંગે. સ્વામીશ્રી કશું બોલતા નથી. હવે આગળ સ્વામીશ્રી જવાબ શું આપે છે? સ્વામીશ્રી એવું કહે છે કે જો આ બાજુમાં છે ને આ ત્રીજા જે સંતસુતા છે ને ભંડારી છે, એમને જગાડો, એ તમને દૂધ આપશે. સ્વામી એવું કહે છે કે ભંડારીને જગાડો? ના, સ્વામી એવું પણ નથી કહેતા. સ્વામી એવું કહે છે કે જો આ ખૂણામાં આ રસ્તે જશો ને, ત્રીજા જ બારણામાં પેલો કોઠાર આવે છે, તમે અંદર જશો ને જમણી બાજુ પેલો દેગડો હશે, ત્યાં દૂધ તમને મળી રહેશે. સ્વામી એવું આમ અંગુલી નિર્દેશ કરે છે. સ્વામી જાતે ઊભા થાય છે. સ્વામી જાતે રાત્રે 12-1 વાગ્યા છે, જાતે ઊભા થાય છે કોઠારમાં. સ્વામી કહે કે તમે બેસો, હું હમણાં દૂધ લાવું છું. સ્વામી જાતે અંદર કોઠારમાં જાય છે. આવતા સ્વામી થોડોક વિલંબ થાય છે, 10-1 મિનિટ જેવું કંઈક થયું હશે. સ્વામી આવે છે, એક હાથમાં તપેલી છે, એક હાથમાં વાટકી છે. સ્વામીશ્રી આવતા પહેલાં માફી માગે છે કે ક્ષમા કરજો, થોડુંક મોડું થયું, કારણ કે દૂધ હતું પણ કાચું હતું, કે નાનો બાળક હોય અને કાચું દૂધ પચે નહીં, એટલે મેં ગરમ કર્યું પણ ગરમ દૂધ પણ છોકરાને ના ફાવે, એટલે મેં ઠાર્યું, એટલે થોડીક વાર લાગી. આ લ્યો દૂધ, આ વાટકીમાં થોડીક ખાંડ છે, તમને જેમ ફાવે એ પ્રમાણે તમે દૂધ પીવડાવજો. સ્વામીશ્રી દૂધ પણ આપે છે. જેમ માતા પ્રેમથી પોતાના બાળકને દૂધ આપે, એવી રીતે સ્વામીશ્રી આમ પોતાનો બાળક હોય રાત્રે 12-1 વાગે, બહુ અત્યારે કંઈ મોટો અહીંયા જ વસંત પંચમીનો કંઈ મોટો સમય થયો હોય અને આપણામાંથી કોઈક આવે કોઠારી સ્વામીને અડધી રાતે જગાડવા માટે કે સ્વામી મારા છોકરાએ બગાડ્યું છે, નેપી બેપી આપો ને કંઈ હોય તો આ કોઠારી સ્વામીને પૂછવાનું હોય. દિલ્હીમાં મોટો સમય થવો હોય એની વખતે આપણે ઈશ્વર સ્વામીને ગોતતા જાય કે ઈશ્વર સ્વામી મારા છોકરાને તાવ આવ્યો છે કે દવા આપો ને, કેવું કહેવાય? એવું આ પ્રસંગ સ્વામીશ્રી સમયના અધ્યક્ષ પદે છે, પણ સ્વામી માટે જેટલી જ મહત્વની આ મોટા સમયની જવાબદારી છે, એટલી જ એક બાળકને દૂધ પીવડાવવું અને ભૂખ લાગી છે એટલી જ મહત્વની છે. બીજો એક પ્રસંગ ગુણવંત દાણી પોતે લખે છે. ગુણવંત દાણી પોતે મહુવાના એમના જ ગામના એક હરિભક્ત બાબુભાઈ કડિયા, એમને આ મોઢે મોઢા પ્રસંગ કીધેલો. ગુણવંતભાઈએ એમની રસાળ શ્રેણીમાં આખો પ્રસંગ ટપકાવ્યો છે, બહુ સુંદર પ્રસંગ આખો લખ્યો છે એમને. બાબુભાઈના મોઢેથી જ આખો પ્રસંગ કહે છે. બાબુભાઈ કડિયા ગોંડલ આવે છે, આ બહુ વર્ષો પહેલાંની વાત છે, યોગ્યપ્પાની હયાતીનો પ્રસંગ છે. સ્વામીશ્રી યોગ્યપ્પા ગોંડલ હોય છે, ત્યાં શરદપુરાનો ઉત્સવ ત્યાં આખો યોજાય છે. બધા જ મહુવાના હરિભક્તો નાનું મંડળ એ વખતે તો ત્યાં દર્શન સમાગમ કરવા માટે જાય છે. સાંજનો સમય હોય છે, સંધ્યા આરતીનો વાતાવરણ આખું છે. એ વખતે આ બાબુભાઈ કડિયા એનો 1.5 વર્ષનો નાનો બાળક, નામ હતું ભરત, એ વખતે આવી જ પરિસ્થિતિ રડવા માંડે છે, એને ભૂખ લાગી છે, એને દૂધ પીવું છે. નાનો છોકરો એ દૂધ સિવાય કંઈ ખાઈ નહીં, કંઈ બીજું કંઈ પીને દૂધ જ પાવે. હવે આ બાઈ તો થોડોક આમ વ્યવસ્થિત હતા, એ લોટો સાથે રાખેલો, એ કે હું લોટો લઈ અને ગામમાં કંઈક દુકાન મળે તો હું દૂધ લઈ આવું. હમણાં છોકરો રડતો હતો જ, પણ આમ દૂધ લેવા માટે ગયા ને વચ્ચે કંઈક હરિભક્તા મળી ગયા, કાલે ભલા માણસ અત્યારે કંઈક દૂધ લેવા માટે જવાનું હોય, સંધ્યા ઢળી ગઈ અને દુકાન તો બહુ દૂર છે, 1/2 કલાક તને થશે ત્યાં જતા ને આવતા, અને છોકરો તો રડી રડીને મળી જશે, એના કરતા કોઠામાંથી લઈ લે અત્યારે, પછી તું પાછી આપી દેજે, ભેટ લખાવી દેજે, ચાલો તને ઠીક. હવે એ પહેલાં ત્યાં કોઠાર તો ખબર, પહેલાં ખબર નહીં કોઠાર ક્યાં છે. એક હરિભક્તોને પહેલાં પૂછે કે આ બાજુ બધા આમ નિર્દેશ કરે કે આ બાજુ જા. ત્યાં જાય છે પણ સંતો 1-2 મળે છે, પણ બધા ઉતાવળમાં છે, સંધ્યા આરતી થવાની છે, સમયનો આખો વાતાવરણ દોડધામ, કેટલી બધી જવાબદારી, કોઈ નવરું નહીં કે શું કરો, કે પછી આવો, 1/2 કલાક પછી આવો, પછી મળશો આને મળો, આવા બધા જવાબ આપે, એટલે બિચારા વધારે મૂંઝાય. છોકરો તો રડવાનું ચાલવાનું એકદમ, એ તો આમ આક્રંદ રુદન કરે છે, નખોડિયા ભરે છે, છોકરાને બરાબરને ભૂખ લાગી છે, કરવું શું? આ મૂંઝાયા, 1/2 કલાક આમને આમ પસાર થઈ ગયો, અહીંયા જો કોઈ મળે નહીં. ત્યાં એ જ વખતે આરતી પૂરી થાય છે અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે ચોકમાં ઉભા છે. પ્રમુખ સ્વામી મહારાજને ખ્યાલ આવી ગયો કે આમાં કંઈક પ્રશ્ન લાગે છે, ભાઈ કંઈક ગોતે છે, અને 2 આંખ ભેગી રહી, સ્વામીશ્રી આંખ વાંચી લીધી. પેલો ભાઈ કહે છે કે સ્વામી, પ્રમુખ સ્વામી, કંઈક દૂધ અપાવો ને, મારો છોકરો રડે છે, 1/2 કલાકથી હું બિચારા અહીંયા આમ ફાફા માડું છું, કંઈ પત્તો પડતો નથી. સ્વામી કે દૂધ જોઈએ છે ને? કે વાંધો નહીં, આ બાકડા ઉપર બેસો તમે. સ્વામીશ્રી ચોકમાં એકદમ, એમાં તો અડધી જ નિરાંત થઈ ગઈ કે હવે કંઈક આપણે મેળ પડશે, આશા બંધાણી. ત્યાં એના હરિભક્તને અને એના નાના છોકરા ભરતને ત્યાં બાંકડા ઉપર બેસાડે છે. સ્વામી કે અહીં ઉભા રહ્યો, હું વ્યવસ્થા કરું છું. એ જ વખતે ભગવાન કરો એવું કે ઠાકોરજીનો અક્ષદેનીનો થાર જતો હતો પાછો કોઠારમાં. સ્વામીશ્રી પેલા સાંજને ઉભા રહ્યો, સાંજનો ઠાર હોય ને એમાં દૂધ તો હોય જ. સ્વામીશ્રી લોટો લીધો પેલા હરિભક્ત પાસેથી અને ઠાકોરજીનું દૂધ લઈ અને લોટામાં ભરી દીધું. ગમે જા યુવકને બોલાવે છે કે તું વાટકી લેતા આવો, પાલો લેતા આવો, પાલો મંગાવે છે પણ વાટકી આવે છે સામે. સ્વામી એ વાટકો લઈ બાજુમાં જ પેલા બાંકડા ઉપર બેસી જાય છે.
સ્વામી શ્રી લોટામાંથી દૂધ પેલા વાટકીમાં નાખે છે અને સ્વામી જમણા હાથથી પીવડાવે છે, ડાબા હાથ પેલા ભરતના પીઠ ઉપર થાબડતા પ્રસરાવતા પ્રસરાવતા પેલા બાળકને પીવડાવે છે. ભરતભાઈ નોંધે છે, એ બાબુભાઈ નોંધે છે કે મારો બાળક કે મારા હાથે પણ દૂધ ના પી, એની મમ્મી સિવાય કોઈના પાસે દૂધ પી જ નહીં, કે આજે કોણ જાણે કેમ સ્વામી શ્રી એટલા પ્રેમથી એને પીવડાવતા હશે. આખી વાટકી અડધો લોટો એ ત્યાં દૂધ પી ગયો, એટલી ભૂખ લાગી હશે, પણ કે એ પી લીધું, એના મોઢા ઉપર પેલી જે રેખા હોય ને દૂધની, એના મોઢા પર રેખા હતી અને સ્વામીશ્રીના મોઢા ઉપર સ્મિત હતું. સ્મિત આનંદની રેખા હતી. અરસ પરસ જોયા કરે છે કે મારો છોકરો ટગર ટગર ટગર જોયા જ કરે સ્વામીશ્રી. આગળ આખો આ પ્રસંગ અહીંયા પણ નથી પૂરો થતો. આપને તો આનંદ થાય ને કે સ્વામી બાપાએ કેવો આમ દૂધ આપ્યું. કદાચ આપણે આટલું પણ કરી શકીએ, આપણે આ પરિસ્થિતિમાં હોય કદાચ આપણે આવું કરી શકીએ. છેલ્લા આપણે એટલું તો કહેતા જાય કે નેક્સ્ટ ટાઈમ છે ને થોડાક ધ્યાન રાખો, બીજી વાર આવે આવો ને સમયમાં દૂધ લઈને આવું, અથવા તો વ્યવસ્થા કરી આવું પણ આપણે કહેતા જાય પ્રેમથી કે વિનયપૂર્વક કે આવું તો આપણે કહે જ. સ્વામી છેલ્લે શું કહે છે કે આવું કંઈક બીજું કામ હોય ને તો કહેજો. હા સ્વામી આવું વાક્ય બોલે, આવું કંઈક બીજું કામ હોય એટલે આવું જ હે, આવું આમ સાવ હલકું કામ આમ કહેવાય કે બીજી કંઈ મોટી કંઈ જવાબ ના કહેવાય, આવું કંઈક કામ હોય તો કહેજો. એ જે વાક્ય છે ને જે પેલા બાળકને દૂધથી સંતોષ છે ને એમાં પિતાને સંતોષ થઈ ગયો કે ના સ્વામી એટલે પ્રમુખ પ્રમુખ સ્વામી ને પ્રમુખ સ્વામી. આ વર્ષો પહેલાની વાત આપણે કરીએ છીએ, કદાચ 30 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ, 30-35 વર્ષ પહેલાંની વાત કરે છે, પણ સ્વામી બાપાએ બાળકોને પણ આવી રીતે દૂધ પીવડાવ્યું છે, સ્વામીશ્રી આવી રીતે પણ માતૃત્વ બતાવ્યું છે. પણ સ્વામીશ્રી બધાને કંઈ દૂધ પીવા માટે દૂધ પીવડાવવા માટે નથી જતા. જેમ માતાનું જે પ્રેમ દૂધ છે એ પ્રેમનું પ્રતીક છે, એ પ્રેમથી પોષે છે, એમ સ્વામીશ્રી પણ આપણા બધા જે એમના સંતાનો થયા છે એ આપણે પ્રેમ દ્વારા પોષે છે. માતા એ જે દૂધ આપે છે એ સામાન્ય દૂધ નથી. વિજ્ઞાન પણ આજે એવું કહે છે કે માતાનું જે ધાવણ છે ને બહુ વિશિષ્ટ પ્રકારનું ધાવણ છે, એ સામાન્ય દૂધ કરતાં બહુ જ જુદું છે. આમ લાગશે દૂધ કહેવાય મિલ્ક જ, પણ એનું જે આખું કોમ્બિનેશન છે, એના જે ન્યુટ્રિયન્સ છે, એમાં જે મિનરલ્સ છે, એમાં જે કેલ્શિયમ છે, એનું આખું જે બંધારણ છે. વિજ્ઞાન એવું કહે છે કે આ જે માતાનું ધાવણ એ પોતાના પ્રત્યેક બાળક માટે એકદમ યથાર્થ અને યોગ્ય હોય છે. ત્યાં સુધી એક જ માતાના કદાચ 2-3 સંતાન થાય ને તો પણ દરેક બાળક માટે એનું મિલ્કનું કોમ્પોઝિશન બદલાતું જાય, એવા પણ કેટલાક કેટલાક સૂક્ષ્મ લોકો સંશોધન તારણ કાઢ્યા છે. હવે એ માતાનું બાળ દૂધ અને બીજા દૂધમાં કંઈ તમે તુલના કરી શકો? પીરસવું અને પ્રેમથી પીરસવું આપ જમીનનો ફેર છે. એમ દૂધ પાવું અને માતા જ્યારે ધાવણ ધવડાવે એમ આપ જમીનનો ફેર છે. તમે કોઈક પીરસે, ભૂખ લાગી તમે ખાઈ લેશો, પેટ તો ભરાશે, પણ જ્યારે કોઈ પ્રેમથી પીરસે ને ત્યારે સંતોષ થાય છે. પેટ ભરાવવું અને તૃપ્તિ બે જુદી વસ્તુ છે. એમ જ્યારે માતા તમને દૂધ આપે ને એની વાત જ કંઈક અલગ છે. એ જે પરિતૃપ્તિ છે એ શેની પરિતૃપ્તિ છે? એ પ્રેમની પોષણની પરિતૃપ્તિ છે. આપણા માટે આ એક બહુ જ મોટી આવશ્યકતા છે, બધાને પ્રેમની ભૂખ છે. થોડાક વર્ષો પહેલાં અમેરિકામાં એક સંશોધન કરવામાં આવ્યું, એક પ્રયોગ કર્યો વૈજ્ઞાનિકોએ, બહુ સુંદર પ્રયોગ હતો, એ લોકોને જ આવું સૂજે. શું કર્યું લોકોએ? વાંદરા ઉપર પ્રયોગ કર્યો. એક વાંદરું જન્મે ને તરત જ એના માથાથી એ લોકોને એ બાળકને શિશુને નવજાત શિશુને જુદું કરવામાં આવે, માતાથી આમ જુદું કરી દે અને એ એક ચેમ્બરમાં મૂકી દે. એ ચેમ્બરમાં એની જ માતાની બરાબર બે પ્રતિકૃતિ હોય, સ્ટેચ્યુ મોડલ જેવું, પણ જડ હોય. એમાં એક છે ને આયર્નનું બનેલું હોય, લોઢાનું. લોઢું તો કેવું હોય? ઠંડુ હોય, કઠણ હોય. અને બીજી પ્રતિકૃતિ એ વોલનું, ઓન. એમ ઓન કેવું હોય? સોફ્ટ હોય, વોર્મ હોય, એમાં હૂફ હોય. બે આકાર તો સરખો જ, પણ બે જ ભેદ, એક આ મટીરિયલનો અને બીજો જે લોખંડની જે પેલી માતા હતી ને એના છાતીમાં દૂધની બોટલ હતી. એટલે જો પેલો નવજાત પેલું વાંદરું હોય એ જો પેલા લોઢાના માતા પાસે જાય તો એને દૂધ મળે, અને જો અહીંયા જાય દૂધ ના મળે. હવે એ લોકો ઓબ્ઝર્વેશન કરે છે કે વાંદરું જાય છે ક્યાં. એ લોકોએ જોયું, પહેલાં તો પેલા દૂધ પાસે જાય છે ખરા, જોઈ છે, પણ તરત એને થાય છે કે આ તો ઠંડુ છે, આ તો કઠણ છે, અહીંયા માલ નથી. બાજુમાં જાય છે કે જ્યાં કોમળતા છે, જ્યાં હૂંફ છે, પણ ત્યાં દૂધ નથી, દૂધ નથી. છતાં પણ બાળક ત્યાં જ જશે. એ લોકોના બધા જ ઓબ્ઝર્વેશન્સ પછી એ લોકોએ નોંધી કે ઓવરઓલ જનરલી
નવેલા વાંદરાઓ છે, નવજાત વાંદરાઓ, એ લોકો પસંદ કરે છે કે જ્યાં અમને હૂંફ મળતી હોય, જ્યાં અમને કોમળતા મળતી હોય. એ લોકોએ તારણ કાઢ્યું કે ધ મોસ્ટ ફંડામેન્ટલ નીડ, ઇવન મોર દેન ફિઝિકલ નરિશમેન્ટ, ઇઝ ઇમોશનલ નરિશમેન્ટ. એટલે કે માણસ માત્રને શારીરિક પોષણ કરતાં પણ જે લાગણીનું પોષણ છે ને, પ્રેમનું પોષણ, એ વધારે મોટી એક જરૂરિયાત છે. આપણે બધાને પ્રેમની ભૂખ છે. એ પ્રેમની ભૂખ કોણ પાડે છે? બાળકને વધારે જરૂર નથી. અમુક માતા પિતા બધા બહુ પૈસાદાર હોય, એને એમ લાગે પોતે તો ખાવા પીને હરવા ફરવા મને પૈસા કમાવા જ રચ્યા પચ્યા રહેતા હોય, બાળક મને ટાઈમ ક્યાં હોય છે? એટલે એ લોકોને એવું લાગે કે મારો પ્રેમ છે ને રમકડા દ્વારા વ્યક્ત કરો. ટાઈમ તો છે ની વાતો કરવા માટે, વાર્તા કહેવા માટે, પૂછવામાં. એટલે કપડાં આપે ને મોગા દાઢ રમકડા રમાડે ને એને પ્રવાસન મોકલે ને કમ્પ્યુટર બાકી તને શું જોઈએ છે? તા તને કમ્પ્યુટર આપો, તને બાઇક આપો, આમ આપો, તેમ આપો. પણ બાળકને રમકડાથી પોષણ નથી મળવાનું. એને જેમ તમને જ્યારે તરસ લાગે છે, એ તરસ સોડા નથી માગતી, તરસ પાણી માગે છે. સોડા પછી તમે ગમે તેટલું કઢાયેલું કેસરિયા દૂધ પીશો ને તો પણ તરસ તો પાણી માગશે જ. એમ બાળક છે, તમે ગમે રમકડા આપશો, થોડીક ક્ષણવાર ક્ષણભર એ રાજી થશે, પણ એ પ્રેમ જંકશે. બાળકને બીજું કશું જોતું નથી. નાના અમે બાળકોને બીજું કંઈ આપશો, બીજું કંઈ જોઈએ ના, થોડો પ્રેમ આપો રે. બાલમોત્સવનું આ ગીત હતું. બાળકો પ્રેમ માગે છે, પ્રેમથી જ નું પોષણ થાય છે. એમ આપણે બધા પ્રેમ જ માગીએ છીએ ને, આપણે બીજું જોઈએ છે શું જીવનમાં? સ્વામી બાબા પાસેથી આપણી એક જ ઝંખના રહે છે કે સ્વામી બાબા પાસેથી આપણે પ્રેમ મળે. સ્વામીશ્રી પ્રેમ આપે છે. સ્વામીશ્રી ક્યારેક ક્યારેક આ શબ્દ દ્વારા વ્યક્ત કરે છે, આમ તો વધારે એમના જીવન દ્વારા જ વ્યક્ત કરે, પણ ક્યારેક સ્વામી બોલી પણ જાય છે. 88 સાલમાં સ્વામીશ્રી તે આફ્રિકા હતા. સ્વામીશ્રી ત્યાં જન્મજયંતિ નારવીમાં ઉજવવાની હતી અને બહુ જ એકદમ ભરચક કાર્યક્રમ હતો. કોઈ રીતે સ્વામીશ્રી ત્યાંથી આમ આગા પાછળ થઈ શકે એમ નતા. સ્વામીશ્રીના મનમાં તો ઘણું બધું હતું કે મારે અહીંયા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. એ વખતે સ્વામીશ્રીને ખાસ એક નિકટના હરિભક્ત જીતુ મલાવી, એ પોતે રહેતા હતા મલાવી. એટલે બધા સંતો બધાને જીતુ મલાવી જ કહે છે. મલાવી આખું જુદો દેશ છે આફ્રિકામાં જ. એની બાપાને બહુ વિનંતી કરી કે સ્વામી એકવાર તમે મારા દેશમાં આવો, મારા ઘરે આવો, પધરામણી કરો, મારી બહુ ઈચ્છા છે. સ્વામી કહે મારી પણ ઈચ્છા છે, પણ જોઈએ કંઈક કાર્યક્રમમાં સેટ થાય તો ગોઠવીએ. બાપાએ ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ હરિભક્તોને ત્યાં આગ્રહ અમુક ત્યાં સ્થાનિક આયોજન પ્રમાણે સ્વામીશ્રી પણ ત્યાં આધીન હોય છે, ત્યાં વડીલ હરિભક્તને લીધે સ્વામીશ્રી કંઈ બોલી ના શક્યા. સ્વામીશ્રી એકદમ બંધાઈ ગયા. સ્વામીશ્રી મનમાં હજી રંચ રહી ગયો કે જીતુ મલાવીને મારે ત્યાં વચન આપ્યું હતું કે હું આવીશ, ત્યાં જવાયું નહીં. સ્વામીશ્રી નારુમીથી વિદાય લેવાના છે, હવે તો કોઈ ચાન્સ જ નથી ત્યાં જવાનો. એરપોર્ટ ઉપર પહોંચે છે સ્વામીશ્રી, હજી જીતુના મનમાં જીતું છે કે જીતુનું મેં વચન આપેલું, જઈ ન શક્યું, શું કરું? એ વસવસો ને વસવસોમાં સ્વામીશ્રી એરપોર્ટ ઉપરથી ફોન કરે છે કે જીતુને ફોન લગાવો. જીતુ મળે છે ફોન ઉપર. બાપા જે વાત કરે છે, બાપા કે જીતુ આવું તો ઘણું પણ આવવાનું નહીં, ભગવાનની ઈચ્છા તો માફ કરજે, રાજી રહેજે, આઈ લવ યુ. સ્વામીશ્રી ફોન ઉપર આટલા દૂરથી પણ પ્રેમ વ્યક્ત કરે છે. સ્વામીશ્રી બોલે છે શબ્દશઃ આઈ લવ યુ. આ પ્રસંગ નોંધાયો છે. હવે આનો પર થોડો વિચાર કરીએ, સમય તો થઈ ગયો છે. સ્વામી કહે છે કે આઈ લવ યુ. હવે સ્વામી આપણા મોઢે આઈ લવ યુ શબ્દ છે ને, કદાચ વાક્ય આપણે થોડુંક અજુગતું લાગે, કારણ કે આપણે બધા જ આલોકમાંથી આવે છે ને, આપણા આજુબાજુના વાતાવરણમાંથી એની અસર જ આપણા મન ઉપર છે. આઈ લવ યુ એટલે કેવા સંજોગોમાં વાપરાય, કોણ કોને કહે? આપણા મનમાં, આપણા બધાના મનમાં આ જ છાપ છે બધી અત્યારે, કારણ કે ટીવીના, રેડિયોના, ઇન્ટરનેટના, બધા હોર્ડિંગ્સના, ફિલ્મોના, એ બધી આખું જે આખું કલ્ચર છે એમાંથી આપણે આવીએ છીએ. સ્થૂળ કલ્ચર એકદમ ઉપર છેલ્લું. એટલે આમ આપણે જોઈએ છીએ કે આજુબાજુ આ એક વાક્ય સાંભળવા માટે આજે મરણિયા પ્રયાસો થાય છે છોકરાઓના. સ્વામી બાપા બોલે છે આઈ લવ યુ, શબ્દ તો એ જ છે. સ્વામી બાપા 96 સાલમાં બોલેલા કેટસ્કિલ્સમાં, ત્યાં જ્યારે અમેરિકા સત્સંગને 25 વર્ષ પૂરા થયા અને ત્યાં અધિવેશન થયું હતું, ત્યારે સ્વામીપતિ હાજર હતા ત્યાં. સ્વામીશ્રી ત્યાં કાર્યકરોને બોલે છે આઈ લવ યુ ઓલ. સ્વામીશ્રી 97 સાલમાં પણ લંડનની કિશોરમંડળની સભામાં સ્વામી બોલેલા આઈ લવ યુ ઓલ, શબ્દ તો એ જ છે. પણ 92 કંઈક માણસ બોલે ને સ્વામી બાપા બોલે, એમાં શું તફાવત? થોડોક આના પર વિચાર કરીએ. આના પર ઘણા થોડાક બીજા પણ વિચારો છે. મહારાજના વચન પ્રમાણે, યોગી અપાને જીવન પ્રમાણે, એનો કદાચ અત્યારે આ પ્રવચનમાં, આ સિરીઝમાં આપણે કદાચ ના સેટ કરીએ, કદાચ રવિ સભામાં જોઈશું. મને ખ્યાલ આવે કે સ્વામીનો પ્રેમ અને બીજો પ્રેમ કેમ જુદો પડે છે. પણ આઈ લવ યુ સ્વામી બોલે છે, એમાં આ એટલે શું? સ્વામી બાપાનો લવ એટલે શું અને યુ એટલે શું? ત્રણ જ શબ્દ છે, આઈ લવ યુ. પણ આ કોણ બોલે છે? આ કોઈ વિશ્વસુંદરી બોલે છે? આ કોઈક અભિનેત્રી બોલે છે?
કોઈક એક્ટર બોલે છે, કોઈક ક્રિકેટ સ્ટાર બોલે છે, કોઈક રાજનેતા બોલે છે. આજે કદાચ કોઈક આવીને આપને કહે સામેથી, ચાલો કોઈક ચીફ મિનિસ્ટર આવે, કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવે, ચાલો તમારી સમક્ષ અને કહે કે આઈ લવ યુ. તમે સ્વીકારશો એ પહેલા? આપણું મન નહીં માને તરત, જોજો નહીં જ માને. કેમ? આજે ગમે તેટલો મોટો આજે બિન લાદેન આવીને તમને કે વડોદરા સત્સંગ મંડળ આઈ લવ યુ, બિન લાદેન તમને આઈ લવ યુ તમે માન્ય રહેશે? કેમ? બધા પ્રેમના ભૂખ્યા છે, બધા આપણે ફાફા મારે છે, પણ જ્યાં ત્યાંથી આપણે લેવ નથી જોતો, આપણે ઊંડા ઉતરે છે. આજે કોઈક સૌથી સ્વરૂપમાન વ્યક્તિ આપણી સમક્ષ આવે અને કે આઈ લવ યુ, પણ જો આપણે ખબર પડે કે આ બાઈ આતંકવાદી છે તો આપણે પ્રેમ મંજૂર છે? નથી. સ્વરૂપ છે, રૂપ છે, બધું છે. મોહ છે ને વસ્તુ જુદી છે અને પ્રેમ જુદી વસ્તુ છે, એમ આપણે બે એક કરી નાખીએ છીએ, એવું નથી. એનો અર્થ એમ થયો કે આપણે પણ રૂપ કરતા પણ સેજ આપણે ઊંડા ઉતરે છે. આપણે પણ ખુદને ગુણ તરફ આપણે દ્રષ્ટિ રહે છે કે આઈમાં છે ને કંઈક ગુણ પણ સમાયેલો જોઈએ, ઉપર છલું નહીં. તો આ આઈ કોનો છે? એક સંતનો આઈ છે, એક સાધુનો આઈ છે, એક સંત શિરોમણી છે, વિશ્વ વિભૂતિ છે, એ પોતે બોલે છે. આ આઈ પ્રમુખ સાહેબ મહારાજનો છે, અને એટલા માટે મહત્વનો નથી કે પ્રમુખ સાહેબ મહારાજ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ વાળા એમને જે વીસ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં એમની ગણના કરી છે, એટલે આ આઈ મોટો છે. એટલા માટે પણ આઈને મોટા નથી ગણતા. પ્રમુખ સાહેબ મહારાજે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડના આધારે 500 મંદિરો બાંધી નાખ્યા, એટલે આ મહત્વનો છે. પ્રમુખ સાહેબ મહારાજ ગાંધીનગર અક્ષરધામ કર્યું, લંડનમાં મંદિર કર્યું, શિકાગો હિસ્ટોરિયલ મંદિર કર્યું, દિલ્હીમાં અક્ષરધામ ભવ્ય થવાનું છે ગમે તેટલા વિરોધની વચ્ચે પણ, એ પ્રમુખ સાહેબ મહારાજ આઈ બોલે છે એટલે મોટા છે, એટલે આ આઈ મહત્વનો છે, એવું નથી. આજે પ્રમુખ સાહેબ મહારાજે ઠેર ઠેર સત્સંગ મંડળો સ્થાપ્યા છે. આજે ઠેર ઠેર પ્રમુખ સાહેબ 9000 સત્સંગ કેન્દ્રો, 50000 સ્વયંસેવકો, 700 સાધુ, એટલે આ મહત્વનો છે. પ્રમુખ સાહેબ મહારાજના સંપર્કમાં બિલ ક્લિન્ટન, ટોની બ્લેર, કોફી આનંદ, મોટા મોટા માંધા તો આવ્યા જ, એટલે આ મહત્વનો છે. આ આઈ એટલા માટે આપણા માટે મહત્વનો છે કારણ કે આ એક સંત બોલે છે. એ સંત કેવા છે? કે જિંદગીમાં એ મલિન સંકલ્પ નથી થયો, વિચાર આવ્યો નથી, એટલા માટે આ મહત્વનો છે. જે પુરુષને કોઈનું ક્યારેય પણ લેશ માત્ર પણ અહિત ખોટું થાય એવો વિચાર સુધા આવ્યો નથી, ક્રિયા તો ક્યાંથી કરી હોય. જે પુરુષે પોતાનું સમગ્ર જીવન વાટી નાખ્યું છે, હરિભક્તો માટે સત્સંગ માટે કુરબાની આપી દીધું છે, ઘસી નાખ્યું છે, એ પુરુષ કહે છે કે આઈ લવ યુ. જે પુરુષને ત્રિકાળમાં પણ સ્ત્રીનો સંકલ્પ નથી થયો એ પુરુષ કહે છે કે આઈ લવ યુ. કેટલો પવિત્ર આઈ છે આ, કેટલો પરિશુદ્ધ આ પ્રેમ છે. આ સામાન્ય પ્રેમ નથી. એક તો લાવો, આ 6 બની વસ્તીમાં કોઈ 24 કલાક માટે કહી શકે કે ત્રિકાળોને સંકલ્પ ન થયો? બોલો, ચેલેન્જ. સંતો ઘણીવાર વાત કરે છે કે આજે પ્રમુખ સ્વામી મહારાજ પાસે તમે દુનિયાભરની બધી જ સિક્રેટ પોલીસ ભેગી રાખો, સીબીઆઈ, એફબીઆઈ, MI5, મોસાદ, તમે દુનિયાભરની જે પણ કંઈક તમે સિક્રેટ પોલીસ હોય, સ્વામી સાથે એક દિવસ 24 કલાક સ્વામી બાપા બાથરૂમમાં જાય, નવા જાય, સવા માંડપમાં જાય, ખાતો હોય, પીતા હોય, નાતા હોય, ધોતા હોય, 24 કલાક બાપા સાથે તમારા બધાને કેમેરાને જે માઇક્રોફોનને 24 કલાક સ્વામી બાપાનું જીવન તમે હાજર ને હાજર રહ્યો. અને એક દિવસ શા માટે? સ્વામી બાપાના જન્મથી આજ પર્યંત આખું તમે જીવન તપાસો અને સ્વામી બાપાના જીવનમાંથી એક તમને જો સ્ત્રી ધનનો ત્યાગ કલંક મળે, અમે કપડાં ઉતારીને તમને ગુલામ થઈ ગયો. જાઓ, આજે સ્વામી બાપાનો આજે કદાચ સંસ્થાનો ઘણા બધા વિરોધ કરતા હશે, પણ કોઈની તાકાત નથી કે પ્રમુખ સાહેબ મહારાજ એક આંધળી પણ ચીંધી શકે. આવા નિષ્પાપ, નિષ્કલંક, નિર્દોષ, નિર્મલ આવા પવિત્ર સંત છે, એ કહે છે કે આઈ લવ યુ. એ લવ કંઈક જુદી પ્રકારનો છે. સ્વામી બાબા બોલે છે કે આઈ લવ યુ, એ યુમાં કોણ કોણ આવે એ આવતા આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણા

मद्रूपम इति मद्वाणी। महाराज शिक्षापत्रीना 209 श्लोकमां समझावे छे के मारी वाणी एज मारू स्वरूप छे। વાણી પણ ક્યારેક સ્વરૂપની ઘરે જ સારી શકે છે, જ્યારે વાણી પણ એવી ધારદાર હોય, અસરકારક હોય, પ્રભાવશાળી નહીં હોય। બાપાના જે પત્રમાં ટપકાવેલી વાણી પણ ક્યારેક ક્યારેક એમની ઘરે જ સારે છે। આપણે જોતા આવ્યા છે કે જે સ્વજન હોય એ પ્રસંગે પ્રસંગે હાજર હોય, વ્યવહાર આપણે નીકળીએ છીએ। સ્વામીશ્રી શક્ય હોય ત્યાં તો પોતે સ્થૂળ દેહ હાજર રહે છે, પણ સ્વામીશ્રી જ્યારે પોતે સ્થૂળ દેહ પધરામણી નથી કરી શકતા ત્યારે પત્રો દ્વારા પધારે છે। આજની તારીખ સુધીમાં સ્વામીશ્રીએ લગભગ 5 લાખથી વધુ પત્રો વાંચ્યા છે અને લખ્યા છે। આ એમની 5 લાખ પત્ર પધરામણી છે। સાંઈ બાપાના જીવનમાં પત્ર વ્યવહાર બહુ જ એક આગવું પાસું છે। આમે પત્ર વસ્તુ પણ એવી છે કે એ જ્યારે પણ કોઈક પત્ર આવે ત્યારે હંમેશા રોમાંચ એ જગાવતું જાય। આપણે કોઈક પ્રિય વ્યક્તિની રાહ જોતા હોય એનો પત્ર આવે તો જ્યારે એ પત્ર આપણા હાથમાં આવે છે ખાલી આપણે કવર જ જોઈએ છે, સરનામું જ વાંચે છે, હજી ખોલ્યું નથી, તો પણ અંતરમાં ગલગલિયા થાય, શું લખ્યું હશે, કેવું લખ્યું હશે। અને પત્ર ખોલતા પહેલાં જે એ જે ફ્યુ સેકન્ડ્સ છે એ જે ઇંતજારી છે ને, એ પત્ર વાંચે પહેલાં પણ એની વધારે મજા છે। હાથમાં જ્યારે પત્ર આવે, ઓહો મારા માટે કોઈ પત્ર લખી, હું પત્ર લખવા માટે પણ લાયક બન્યો, કોઈના માટે કોઈ મને યાદ કર્યો, એ પ્રેમ જ વસ્તુ એવી છે તમને અંતરને ભરી દે। પછી તો શબ્દો તો કદાચ ફોર્મલ હોય કે ના હોય એની બહુ મહત્તા નથી, પ્રેમમાં પછી બહુ કંઈ સાહિત્યિક ભાષા જ હોય, બહુ મઠારેલી ભાષા હોય, બહુ સારા અક્ષર હોય, એવું પણ ક્યાં હોય છે। સ્વામીના અક્ષર કહેવા બહુ મોતીના દાણા જેવા નથી, છતાં પણ આપણા માટે દર્શનીય બને છે, પૂજનીય બને છે, આપણે એને મઢાવીને રાખીએ છીએ। એ પત્ર આપણા ઘરમાં આવે ત્યારથી આપણે અનુભવ થઈ જાય કે સ્વામી બાપા જાણે આપણે ઘરમાં પધાર્યા છે। સ્વામીશ્રી આ પત્રો દ્વારા હરિભક્તોને ઘરે પહોંચી શકતા હોય છે, એમના હૃદયને સ્પર્શી શકતા હોય છે। સ્વામીશ્રીની એક એક જે આ પત્ર છે એ જાણે હરિભક્તોના હૃદય ઉપર પોતે લખતા હોય એવા ઊંડાણમાંથી એ પત્રો આવે છે, એટલા માટે સ્વામીશ્રી હંમેશા એને એક ઉત્સાહ રહેતો હોય છે। સ્વામીશ્રી એવું જ માને છે કે પત્ર દ્વારા પણ તમને સાક્ષાત મળ્યો જ છું। 88 સાલમાં જ્યારે સ્વામીશ્રી મુંબઈ હતા અને વખતે અમે સમાચાર મળ્યા કે ત્રિગુણભાઈ ભટ્ટ પોતે હોસ્પિટલમાં છે, એમની 2 કિડની ફેલ થઈ છે। આપણે પિતાના લક્ષ્યમાં જ્યારે લગ્નની વાત કરતા હતા એમાં છેલ્લે પેલો ભાસ્કર મહેતાનો જે પ્રસંગ આવ્યો, સ્વામીશ્રી અથથી એથી સુધી જે બધી જ સંભાળ લીધી, એ ભાસ્કર મહેતાના સસરા એ ત્રિગુણભાઈ ભટ્ટ જે વેગ પુરુષ સ્વામીના પુરુષના પિતા છે, બહુ જ ગરીબ પરિસ્થિતિ, એમને 2 કિડની ફેલ થઈ અને પોતે હોસ્પિટલમાં દાખલ થયા। સ્વામીશ્રીને મન કે આપણે ત્યાં જવું જ છે, પણ જ્યારે જ્યારે સ્વામીશ્રી કંઈક આમ ચાન્સ મળે બહાર નીકળવાનો અને કોઈને કંઈક મળવા આવ્યું જ હોય, કંઈક VIP હોય, કંઈક સામાન્ય માણસ હોય, સભા હોય, એટલે સ્વામી બાપા છેક સુધી નીકળી ના શક્યા। પછી તો સ્વામીશ્રીએ તરત નિકરણ થયું, પણ બાપાના મનમાં રંજ રહી ગયો કે આપણે પ્રત્યક્ષ જઈ ના શક્યા। બાપાએ તરત 2-3 લીટી પણ પત્ર ટપકાવી દીધો, એ આવું તો ઘણું હતું, આવી શકાણું નહીં, માટે માફ કરજો। બાપા છેલ્લે સમજાવે છે કે આ પત્ર દ્વારા પણ તમને મળી ગયા છે એવો તમે સંતોષ મનમાં રાખજો। હરિભક્તના મનમાં એવું જ હોય છે, સમજે છે કે સ્વામી બાપા પરદેશ છે, મોટા મોટા કાર્યમાં પોતે વ્યસ્ત છે, બધે ક્યાં પહોંચી વળે, પણ ફેક્સ આવી ગયો હોય, પત્ર આવી ગયો હોય તો પણ આપણે એટલું જ માને કે સ્વામી જાણે આપણા ઘરમાં સાક્ષાત પધારી ગયા છે। બાપાને પણ આવી એક ભાવના હોય છે, આ ભાવના એમના પત્રો દ્વારા પ્રગટ થતી હોય છે,
શ્રીજી મહારાજે 95 પહેલા વચરામતમાં સમજાવ્યું છે કે કોઈક પરદેશથી કાગળ લખે તો કાગળ લખનારની જેવી બુદ્ધિ છે તે પત્રમાંથી જણાય આવે છે. એમ જેમ બુદ્ધિ જણાય આવે એમ ભાવના પણ લાગણી પણ જણાય આવે છે. સાંઈબાપા દૂર રહ્યા રહ્યા પણ જ્યારે પત્રો લખતા હોય છે સ્વામીબાપાની જે અંતરમાં જે લાગણી છે ભાવના છે એ પત્રો દ્વારા પોતે વહાવતા હોય છે. સ્વામીબાપા આવી રીતે ક્યારેય એ ચાન્સ ચૂકતા નથી કે પત્રનો જવાબ હું ના આપું. હંમેશા પત્ર લખી જવાબ મળી જ ગયો હોય. પાંડુરંગ દાદાજીને ત્યારે ખબર પડી કે સ્વામીશ્રી આટલા બધા પોતે પત્ર વ્યવહાર વ્યસ્ત રહેતા હોય છે. સાંઈબાપાને લગભગ રોજ 30-50 પત્રો આવતા હશે. દેશના પ્રદેશના હેન્ડ ડિલિવરી હોય, ઇનલેન્ડ હોય, આંતરરાષ્ટ્રીય હોય, પોસ્ટકાર્ડ હોય, 30-35 તો ખરા જ, ક્યારેક 50 પણ અડી જાય. અને દરેકને પોતે વાંચી અને જવાબ આપે. સમય રોજનો લગભગ 1.5-2 કલાક પોતે સ્વામીબાપા ખાસ પત્ર માટે ફાળવતા હશે. પાંડુરંગ દાદાજીને ખબર પડી કે આવડા મોટા સંત પોતે જાતે એમના હરિભક્તોના પત્ર વાંચે છે ને જવાબ આપે છે. કોઈ સેક્રેટરી નહીં કે તું આટલો જવાબ આપી દેજે. સ્ટાન્ડર્ડ જવાબ તો અમુક હોય જ છે કે લગ્ન કરું કે ના કરું, ધંધો વેચું કે રાખું, અમુક સ્ટાન્ડર્ડ પ્રશ્ન અને જવાબ પણ સ્ટાન્ડર્ડ હોય છે. પણ છતાં બાપા એટલા જ પ્રેમથી વાંચે. આપણે અમદાવાદ એક હરિભક્ત હતા, એમની બેંકમાં નોકરી હતી, રમેશભાઈ રાવળ એમનું નામ. એમના અધિકારી ઓફિસરે વિનંતી કરી કે હવે તમારે બદલી થવાની છે તો તમે આ બરવાડા તાલુકામાં સારંગપુર આપણી એક બ્રાન્ચ છે તો તમે ત્યાં જશો. રમેશભાઈ તરત કીધું કે હું મારે પહેલાં ગુરુને પૂછાવું, મારા ગુરુ મને હા પાડે તો હું જઈશ. હરિભક્તોને આમ કેવો આત્મીયતાનો એક નાતો છે, નાની નાની બાબત પણ સ્વામીબાપાને પૂછ્યા વગર રહી શકાતું નથી. આજે ને આપણે બહુ સામાન્ય વસ્તુ લાગે છે, બાપાને આમ બધું પૂછવું કરવું પછી જ આગળ પગલાં ભરવું. આપણે છે ને ટેવાઈ ગયા છે, એટલે આપણે સ્વામીથી ટેવાઈ ગયા છે. વર્ષોથી બાપા આપણે જોતા આવ્યા છે, ગામડે ગામડે ફરતા હોય, હરિભક્તોને ઘરે પધરામણી કરતા હોય, સવા મોટી લાઈન લાગી હોય, બાપા પત્ર લેખન કરતા હોય, ફોન ઉપર વાત કરતા હોય, મુલાકાત ચાલતી હોય, એ આપણા માટે એક સહજ બની ગયું છે. પણ કોઈ પોપને પૂછવા જાય આવો, બીજા કોઈ ધર્મગુરુ તમે કહો ને, પાંડુરંગ દાદાજી આવું આશ્ચર્ય વ્યક્ત કરું એમાંથી સમજી જ લેવાનું. આવા ધર્મગુરુ કેટલા હશે કે આપણે સામે જઈને એમ ખુલ્લા દિલે આવી નાની વાત પણ કહી શકે. બહુ જ સહજ બાબત છે, નાની બાબત છે, પણ સ્વામી આપણને જીવન બહુ જ સહજ થઈ ગઈ છે. એ સહજતામાં છે ને એમની મહત્તા સમાયેલી છે, સહજતામાં એમની મોટાઈ સમાયેલી છે. સ્વામી બાપાને આ હરિભક્ત પેલા ભાઈ ઓફિસરને કહે છે કે મારા ગુરુને હું પેલા પૂછી જાઉં. પેલા ઓફિસરને આશ્ચર્ય કે તું કેવી રીતે પૂછીશ તારા ગુરુ, તો ગુરુ તો ક્યાંય ક્યાંય ફરતા હોય, કે ટપાલ દ્વારા પૂછીશ. એને થયું કે આવડા તારા મોટા સંત છે અને આવા નાના નાના પ્રશ્નો તું ટપાલ દ્વારા જણાવીશ તો તને જવાબ મળશે. કેમ પ્રમુખ સાહેબ મહારાજ દરેક ટપાલનો જવાબ પોતે આપતા હોય છે અને સાહેબ બાપાએ પત્ર દ્વારા જવાબ આપ્યો પણ ખરા. એમ બાપા માટે તો જે પણ કંઈક નાનો પ્રશ્ન કે મોટો પ્રશ્ન હરિભક્તોનો છે ને એ મારો છે, એટલે એના માટે તો કંઈ એવું નવું નથી. દરેક પ્રશ્નમાં સ્વામીશ્રી હંમેશા એકદમ કાળજીપૂર્વક જતન રાખીને પણ ટાઈમે એ જવાબ આપતા જ હોય છે. આપણે જોયું કે 1.5-2 કલાક સ્વામી આપણને રોજ આમ જાય જ છે. ક્યાંથી સમય કાઢો? તો સ્વામી સવારે સાંજે ગમે ત્યારે કંઈક બેઠા હોય એક રૂમમાં તો ક્યારેક કંઈક ચાન્સ મળે તો બાપાને સોફાની બાજુમાં પેટને એમનું જે કવર તો પડ્યું જ હોય, એની સાથે પેલું ચશ્માનું કવર હોય, પેન હોય, તેવું ભેગું જ હોય. અને ક્યારેક કંઈક બપોરે ટાઈમ ના મળે તો પછી સભામાં પણ બાપા આપણે જોઈએ છે કેટલી વાર શિકાગોની હ્યુસ્ટનની આટલી મોટી પ્રતિષ્ઠાની સભા હતી, લાઈવ ટેલિકાસ્ટ થાય છે અને બાપા જાણે કંઈ છે જ નહીં, રૂટીનમાં જ ડિસ્ટન્સની બાજુમાં હોય અને બાપા પત્ર લેખન કરે. આપણે લાગે આટલો મોટો ઉત્સવ છે આમાં તો થોડીક આમ રજા રાખો, એ જ આપણે લાગે ને કે સાહેબ હ્યુસ્ટનમાં છે કે શિકાગોમાં છે, એ જ રૂટીન એક સરખો સભામાં હોય કે ગમે ત્યાં હોય. સંતો વાત કરે છે કે 85ના ઉત્સવમાં બાપા ત્યાં સોનું તોલાનો આવડો શાહી સન્માન એમનું થયું, પણ ક્વીન્સ પાર્ક રેન્જર્સના સ્ટેડિયમમાંથી બાપા ગાડીમાં બેસીને પાછા નિઝન આવી રહ્યા છે, તરત જ પત્ર લાવો. જાણે કંઈ નવું થયું જ નથી એમ. એમના માટે સ્થાયી ભાવ હરિભક્તો છે, એમના માટે પત્રો છે. ટ્રાવેલિંગમાં તો સ્વામી અવશ્ય
પત્ર વાંચન કરતા જ હોય છે. બાપાને ક્યારે ટ્રાવેલિંગમાં મુસાફરીમાં સૂતા જોયા હોય એવા સેવક સેવક કહે છે ક્યારેય નહીં. લાંબી લાંબી ગમે તેવી મુસાફરી હોય, ગમે તેવી મુસાફરી હોય, તો આપણે આગળ વર્ણન થોડું કરશું. પણ નાની મુસાફરી હોય, સ્વામી ત્યાં પોદરાથી કંઈક નડિયાદ જતા હતા અને 10-12 કિલોમીટરનો જ પોરડાથી નડિયાદ જતા હતા. 10-12 કિલોમીટરનો જ જર્ની છે. પણ ડીસી સામે કે 10-12 કિલોમીટર હવે ગાડીમાં તો 10-15 મિનિટ જેવું થાય, કેમ લાંબી વાત છે. એટલે એમણે પત્ર ના આપ્યા. સ્વામી આપણને ખબર પડી ગઈ પત્ર નથી આવ્યા, ગાડી ઊભી રખાવી અને ડીસી સામે બોલાવ્યા કે પત્ર ક્યાં ગયા મારા. 10-15 મિનિટ માટે સ્વામી આપા જરાય ચૂકતા નથી. રાતોની રાત તો સ્વામીશ્રીએ, આ તો ગાડીની મુસાફરી થઈ, પ્લેનની મુસાફરીમાં સ્વામી આવું જ કરે છે. 73-ની 77-ની સાલમાં બાપા લંડનથી નૈરૂપી જતા હતા, એ વખતે બ્રિટિશ એરવેઝની જમ્બોજેટ એરપ્લેન ફ્લાઇટ હતી. આખા દિવસ સાંજનો પ્લેન હતો, લગભગ 8-9 વાગે પ્લેન ઉપડે છે. આખા દિવસનો જે પરિશ્રમ મુંબઈનો, છેલ્લો દિવસ હોય એટલે બધા હરિભક્તો મળવા આવતા છે, અમુક કામ તો છેલ્લે જ સૂજે, એટલે છેલ્લે સુધી બધા જ હરિભક્તોને આમ સંતોષ આપતા આપતા બાપા પ્લેનમાં બેસે છે. 8:45 ગયા છે, બધા થાકી ગયા છે. સંતો વિનંતી કરે છે, બાપા તમે આરામ કરો તો અમને પણ આરામ મળે. સંત બાપાની વિનંતી કરે તમે આરામ કરો. સ્વામી કે 4-5 દિવસથી ક્યાં પત્રોમાં સહિત થઈ છે, હરિભક્તના છેલ્લા દિવસોમાં કામ અટપવાના હોય, બાપા પરદેશ જવાના હોય, સ્થાનિક મંદિરના હોય, દેશમાંથી પણ કેટલાક મંદિરના જોતા મંદિરના કોઠારી વ્યવસ્થાપક સંતો આવે હોય, કે 4-5 દિવસથી ક્યાં પત્રમાં સહી જ કરી છે. બાપાએ પત્ર લેખન કરતા માથું ઊંચું કર્યું નથી, પ્લેનમાં રાત્રે 1 વાગ્યા સુધી બાપાએ પત્ર વાંચન કર્યું. પ્લેનમાં આપ લાગે પ્લેનમાં તો આનંદ કરવાનો હોય, માલવાનું હોય, આમ સરસ મજાની સીટ હોય ને, અને બધું ખાવા પીવાનું હોય ને, પેલું સાંભળવાનું હોય ને, બધું મેગેઝીન વાંચો નહીં, બાપા જ કરતા હોય છે. આવો જ પ્રસંગ ત્યાં 90-ની સાલમાં બન્યો. સાંજે બાપા લંડનથી ન્યુયોર્ક ગયા, બપોરે 1:40 વાગે પ્લેનમાં બેઠા, રાત્રે 9 વાગે ભારતના લંડનના ટાઈમ પ્રમાણે ત્યાં ન્યુયોર્ક પહોંચ્યા. ન્યુયોર્ક પહોંચ્યા ને તરત બાપા ત્યાં મંદિરે પહોંચ્યા, ફ્લશિંગ. ત્યાં આપણે બાપાનો જે ઉતારો છે એનું એક ઉપનામ છે વ્હાઇટ હાઉસ, આ બહારથી સફેદ કલર છે, બધા સંતોએ વ્હાઇટ હાઉસ નામ પાડ્યું છે. બાપા ત્યાં વ્હાઇટ હાઉસમાં પહોંચ્યા અને ભોજન બાદ આસને બિરાજ્યા. ત્યાં ખબર પડી કે સુરતના આપણે ખરી ભક્ત પીએલ પટેલ એનો ભાણો એ આવતીકાલે મુંબઈ જવાનો છે, અને બાપાને ખબર પડી. તરત પેન અને પેડ મંગાવ્યું, પત્ર લખવાનું શરૂ કરી નાખ્યું. લંડનના ટાઈમ પ્રમાણે બાપા જ્યાંથી નીકળ્યા હતા ત્યાંના ટાઈમ પ્રમાણે રાત્રે 1 વાગી ગયો, છતાં પણ બાપાએ પત્ર લખવાનું ચાલુ જ રાખ્યું. કાલે પેલો મુંબઈ જાય છે, હરિભક્તને તરત જવાબ મળી જાય ને, જે પત્રની રાહ જોતા હોય ને એને ખબર પડે કે ઇંતજારી શું વસ્તુ છે. એમ વેઇટિંગ જે થાય ને એ બહુ ભારે હોય છે. સ્વામીને ખબર છે કે કેવા આશ્રયથી આને આ પત્ર લખ્યો છે અને કેવી મૂંઝવણ છે અને એમાં કેવી એક સમસ્યા ઊભી થઈ છે જીવનમાં. એ રાહ જો બપોર સુધી રોકાવ, મારે થોડું કામ પતાવીને તમને એક પાર્સલ મોકલું છે. અવશ્ય અચૂકપણે એને સંબેત્રો આપ્યું જ હોય. અમૃતદર્શન સ્વામી સાક્ષી છે ને, 84 સાલમાં જ્યારે બાપા સાથે ત્યાં સેવામાં હતા, બાપા અમેરિકા હતા, ખબર પડી કે હરિભક્ત ભારત જાય છે, ચાલુ સભામાં 24 મિનિટમાં 25 પત્ર જવાબ આપી દીધા. 24 મિનિટમાં 25 પત્ર જવાબ. હું પત્રના બધા પ્રકાર જુદા હોય ને, હા ના જ પાડવાની હોય કે દુકાન લેવું કે ન કે લે, નામ શું પાડવાનું કે યોગી સ્વીટ માર્ક, ચાલ અમુક એવા પ્રશ્ન હોય ને, એવા પ્રશ્ન બાપાએ 24 મિનિટમાં 25 પત્ર પોતે ત્યાં સમાધાન આપી દીધું. મિનિટ ને મિનિટનો ઉપયોગ સ્વામીશ્રી પોતે કરતા હોય છે, જરાય પણ એમાં 1 સેકન્ડ પણ જવા દેતા નથી. બાપાના તો એક બહુ જ એક એની જે ચીવટ છે એ પત્ર દ્વારા આપણે ખરેખર બહાર આવે છે. 1 સેકન્ડની પણ બાપા 84 સાલમાં ત્યાં પ્લેનમાં જતા, લંડનથી મુંબઈથી લંડન જતા હતા, અને પ્લેનમાં આખું પ્લેન અંધારું થઈ ગયું હતું, બધું બારી બંધ કરી નાખી હતી. સાંઈ બાપા ઊભા થયા લઘુશંકા કરવા માટે. બાપા ત્યાં લઘુશંકા કરવા માટે જાય ને સેવકો સંતો બધા એમના માટે પથારી કરતા નીચે જમીન ઉપર, તો બાપા પછી આરામ કરે. બાપા ઊભા થયા લઘુશંકા કરવા માટે જાય છે, ખબર પડી કે બાથરૂમમાં કોઈક છે, બાથરૂમ એંગેજ છે હજી. બાપા ઊભા ઊભા બાજુમાં જે વચ્ચે આઇલમાં છે, આ બીજું 2 સીટ હોય, પછી 3 સીટ હોય ને પછી 2 સીટ હોય, આ 2 અને 3ની વચ્ચે બાપા ઊભા ઊભા બારીનો જે કાચ છે સેજ ખુલે છે, આમ સરસ મજાનો સૂર્યનો પ્રકાશ આવે છે, બાપા આમ કરી અને પત્ર વાંચી લીધા. 2-3 મિનિટ ખાલી બાથરૂમ માટે રાહ જોતા હોય છે હજી, પેલો બહાર નીકળે પછી તરત બાથરૂમ જઈને સુવા જ જવાનું છે, પણ એ 2 મિનિટ જે બાથરૂમની રાહ જોવાની છે એ 2 મિનિટમાં પણ ઊભા ઊભા આછા પ્રકાશમાં બાપાએ 2-3 પત્ર વાંચી નાખ્યા. હવે આવા બધા પ્રસંગ, પેલા બાપા મુંબઈ હતા
અને સેલવાસથી મુંબઈ જતા હતા, જવાની એમ નીકળી જ ગયા હતા પાર્ક પેલીથી, ઠાકોરના દર્શન કરવા જતા હતા. એ વખતે હરિભક્ત પત્ર આપી ગયા, અને પત્ર એવો હતો કે અમે તાત્કાલિક જ ઉત્તર જોતો. દરેક આપણા કામ આપણા માટે અર્જન્ટ જ હોય, આપણા માટે દરેક કામ આપણા માટે એકદમ અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ જ હોય છે. એટલે પેલો હરિભક્ત તો બાપાના પત્ર આપી ગયો, બાપા દર્શન કરવા જતા, ઠાકોરના દર્શન કરી ગાડીમાં બેઠા, એક પગ બહાર એક પગ અંદર, બાપાએ પત્ર વાંચ્યો. ત્યાં ને ત્યાં જ ઘૂંટણ ઉપર જ ત્યાં બાપાએ ઘૂંટણનો ટેકો લઈ અને પતંજલિ જવાબ આપીને હાથો હાથ આપી દીધું, ગયા લઈ જતો. હવે આમાં જે પ્રસંગ, પેલો જે પ્લેનમાં બાપાએ પત્ર વાંચ્યો અને જવાબ આપ્યો, હવે એ હરિભક્તને જવાબ મળ્યો એને ક્યાંથી ખબર પડે કે બાપાએ મારો પત્ર આવા સંજોગમાં વાંચ્યો છે? એને તો ખબર જ ના હોય બાપાને કે બાપા દેશમાં બેઠા બેઠા પત્ર વાંચ્યો છે. આવા સંજોગો આપણે તો ક્યારેક આવા હાજર હોય છે ત્યારે આપણે ખબર, બાકી તો અંદર રૂમમાં તો બાપા તો કઈ વાતોમાં ને કેવા બધા મીટિંગોમાં ને કેવા પ્રશ્નોમાં ત્યારે આપણે જવાબ લખતા હોય છે, કેવા કેવા સંજોગોમાં, એ તો આપણે ક્યારે ખબર પડે. જે માણસ હાથમાં પત્ર આવતો હોય છે એને બહુ ખબર નથી પડતી, પણ સાંઈ બાપાની એક આ હૃદયની ભાવના છે. આના સંદર્ભમાં રવિનાથ ટાગોરે બહુ સુંદર એક કાવ્યાત્મક નાનો એક ફકરો લખ્યો છે. પત્રની જે શબ્દ ચિત્ર એ પોતે લખે છે કે જે પત્ર જે વ્યવહાર છે એ બહુ જ અપૂર્ણ વ્યવહાર છે. સમજાવે છે કેમ, રવિન્દ્ર ટાગોર પોતે લખે છે કે પત્ર એ અમુક અંશે અપૂર્ણ માધ્યમ છે, કારણ કે એ તો ફક્ત કાગળ ઉપર લખાયેલો શબ્દો જ શબ્દનો વાહક જ છે. શબ્દમાં રહેલી લાગણીની વિનાશ અને તપશ્ચર્યાને દર્શાવવામાં તો એ હંમેશા નિરુત્તર જ રહે છે. પત્ર લખતામાં જે તપશ્ચર્ય કરવી પડે છે લખનારને એ પત્ર નથી કહેતું, પત્ર ખાલી અક્ષર જ કહે છે. હૈયું વલોવીને, ઉજાગરા વેઠીને, આંખમાં આશ્રુઓ સાથે લખાયેલા પત્ર પાછળ રહેલી આ તપશ્ચર્યની બીજે દિવસે સજી ધજીને ટેબલ ઉપર બેસીને નિરાંતે ચા ગટગટાવતા આ પત્રના વાંચનારને શું ખબર હોય? આપને શું ખબર હોય કે સ્વામી કેવા સંજોગોમાં અમારે પત્ર લખી, કેટલી બધી ભીડોની વચ્ચે, કેટલી બધી મીટિંગો અને મુલાકાતોની વચ્ચે મારો પત્ર માટે સ્વામી બાપાએ સમય કાઢ્યો? કેટલાક જૂના સંતો બધી સ્મૃતિ કરતા હોય છે કે કેવા સંજોગોમાં સ્વામી બાપાએ પત્ર વાંચન કર્યું છે, પત્ર લેખન કર્યું છે. આપણે લાગે કે સ્વામી બાપા મૂળમાં બેઠા બેઠા પત્ર લેખન કરતા હશે, પણ બાપાએ નગરયાત્રામાં પણ બેઠા બેઠા પત્ર વાંચન કરતા હોય છે. 70ના દાયકામાં બાપા જ્યારે જે જે ગામમાં જાય નગરયાત્રા ફિક્સ, ભર બપોરે ઉનાળાના તાપમાં નગરયાત્રા નીકળે. ગરમીના દિવસો હોય, ધૂળિયો રસ્તો હોય, ઉબડખાબડ રસ્તો હોય, ચારે બાજુ ધૂળ ઉડતી હોય અને આજુબાજુ પેલા બેન્ડ વાજા વાગતા હોય, પેલા નાચતા હોય ને ધૂળ ઉડતી હોય અને આમ ડગમગા ડોલમ ડોલમ આખી પેલી નગરયાત્રા નીકળતી હોય, અને 2-3 કલાક બાપા ધૂળ ખાતા ખાતા તાપ સહન કરતા કરતા આખા ગામમાં ફરે, એવા સંજોગોમાં પણ બાપા પત્ર લેખન કરતા સંતોએ જોયા છે. નગરયાત્રામાં જૂના સમાજ એવી વાત કરે છે કે બાપા જ્યારે ગાડી ઉપર આવ્યા તરત સવારે દાંતન જે કરતા બહાર, એ વખતે દાંતન કરતા કરતા ડૉક્ટર સ્વામી બાજુમાં હોય, બાપા ડૉક્ટર સ્વામી પત્ર વાંચતા હોય કે બાપા આ હરિભક્તના પત્ર આવ્યો છે ને આ જવાબ માંગે છે, દાંતન કરતા કરતા બાપા જવાબ આપતો હોય છે. જૂના સંતો સ્મૃતિ કરે છે, ડૉક્ટર સ્વામી પત્ર વાંચીને બાપા દાંતન કરતા કરતા જવાબ આપે, આવા સંજોગોમાં બાપાએ પત્ર આપ્યા છે. વસમાને સ્વામીશ્રીને 102 ડિગ્રી તાવ આવ્યો, 102 પાછો ઉનાળાનો સમય, એકાદશ નિજળ ઉપવાસ, એવામાં સ્વામીશ્રી 120 પધરામણી કરી. બાપાને હંમેશા આવું ભેગું થતું હોય છે, એક તો ગરમી, એમાં પણ પછી તાવ, એમાં પછી પધરામણી અને પાછો એમાં ઉપવાસ, આ 3-4 વસ્તુ બધી ભેગી થાય. બાપાએ 120 પધરામણી કરી, બાપા પછી પાછું ઉતારે આવે છે ભર તાપમાં અને ભર તાવમાં સ્વામીશ્રી પત્ર લખવા માટે બેસે. સંતે વિનંતી કરી, સ્વામી ઉનાળાનો દિવસ છે, તમે તાવ આવ્યો છે, ઉપવાસ છે, સુઈ જાઓ થોડું. બાપા કે એકાદશીમાં આરંભ હોય, બાપાએ પછી ત્યાં બેઠા બેઠા આખી બપોર ત્યાં પત્ર લેખન સ્વામીશ્રીએ કર્યું. સ્વામીશ્રીને પેઢાની થોડીક તકલીફ પડતી હતી, પેઢામાં ગમ્સ એકદમ વીક થઈ ગયા હતા, એટલે ચોખ્ઠું બરાબર આમ સેટ નહોતું થતું પેઢામાં જ. એટલે બાપા મુંબઈ એક વખત હતા, એમાં રોજનો કાર્યક્રમ થઈ ગયો, દાદરથી દાંતન દવાખાને પોતે જવું પડતું. એમાં એકવાર બાપા ગાડીમાં બેસતા હતા, એ વખતે જ ખરી ભક્ત ગાડીમાં બેઠા બેઠા બેસતા બેસતા બાપાને એક પત્ર આપી દીધો. બાપા ત્યાં મંદિરેથી ત્યાં દવાખાને જતા હોય છે, એ વખતે પેડ નહોતું, બાપાનું જે લેટર પેડ હોય એ નહોતું. બાજુમાં પાછળ પીટી સ્વામી હતા, એમને કીધું તમારું ડાયરીને એક મને કાગળી ફાડી આપો, એ ફાટેલા કાગળ પાને આપો, પણ સ્વામી બાપા એમ પત્ર લખી. બાપા જ્યારે પાછા આવ્યા હરિભક્તને હાથો હાથ જવાબ આપી દીધું, લ્યો તમારો પત્ર જવાબ.
આવી રીતે સમય પડે.

કહેવા માંગે છે એવું કરવા ભાડું પડે. પેલા અક્ષર તો કદાચ વંચાઈ જાય, વાંચે તો જાય, પણ આ શું કહેવા માંગે છે, ક્યાંથી પ્રશ્ન પૂછે, લાંબી લાંબી પૂર્વભૂમિકા કે પછી કંઈક બીજો સ્તુતિ ભાગ કરી નાખ્યો, તમે તો આમ છો ને તમે આમ છો, પણ તારે પ્રશ્ન શું છે એ જ અમુકવારમાં ખોવાયેલો હોય. એમાં આવા સંજોગોમાં બાપા પત્ર પણ વાંચી શકતા હોય છે અને સચોટ પોતે ઉપર ઉત્તર આપી શકતા હોય છે. ક્યારેક ચાલતા ચાલતા સ્વામી શ્રી ગોંડલમાં હતા અને સ્મૃતિ મંદિરે જતા હતા, એ વખતે ચાલતા ચાલતા ખરી ફક્ત પત્ર આપી ગયા. બાપા ચાલતા ચાલતા પત્ર વાંચ્યો, એ વાંચ્યો તો કેટલી ઠેસ વાગે એવું કંઈક આવે શું ખબર પડે, પણ સાંઈ બાપાએ પત્ર વાંચ્યો આમ આમ કંઈક એવી જગ્યાએ આવી ગઈ ને ઉભા રહ્યા ને ત્યાં જ આમ જો બે ટક લાગેલો પડ્યા હોય તો કંઈક બાપાને વાગી જાત. એ જ વખતે સાંઈ બાપાએ પત્ર વાંચ્યું, હરિભક્તો બાજુમાં હતા અને જવાબ આપી દીધો કે આવી રીતે તમે જવાબ તમે પેલા ભાઈને લખી આપ, પેલા કોઈ બહેનનો પ્રશ્ન હશે આવી તમે જવાબ લખી આપજો. પેલા હરિભક્તના જીવનમાં ઠેસ ના વાગે એના માટે સ્વામીજી જ્યારે એના માટે ચિંતિત હતા, પોતાને ઠેસ વાગે એના માટે ચિંતિત પોતે નહોતા. ચાલતા ચાલતા પણ પોતે પત્ર લખી શક્યા. સ્વામીજીને દાંતની તકલીફ હજી રહેતી હતી, દાંતનું જે મૂળ હતું દાપણી કે દાઢ હશે એ હજી રહી ગયું હતું, એટલે એના માટે સાંઈ બાપાને એક્સરે કરવા માટે જવું નહોતું. આપણા દીક્ષિતભાઈની ડૉક્ટર દીક્ષિતભાઈની લેબોરેટરી હતી, સ્વામી છે ત્યાં દાંતનો એક્સરે પાડવા માટે જવાના હતા. બાપા લેબોરેટરીમાં પહોંચ્યા, ખબર કે સાહેબ કંઈક હજી તૈયારીમાં છે. એ પૂર્વ તૈયારીની જે ક્ષણોમાં પણ સાંઈ બાપાએ પત્ર લેખન પત્ર વાંચન ચાલુ રાખ્યું ચાલુ રાખ્યું. પછી તો કહેણ આવી ગયું કે સ્વામી હવે તમે પધારો, બધું તૈયાર થઈ ગયું છે. પણ બાપા ઊભા થયા જ્યાંથી રાહ જોતા હતા, તો બે ત્રણ પાંચ જે ડગલા ભેરવણ હશે એમાં પણ પત્ર વાંચતા વાંચતા ત્યાં બેઠા. સામે પેલું એક્સરે લેવાય છે તો પણ હાથમાં પત્ર અને મોઢાનો એક્સરે લેવાઈ ગયો, ચાર પાંચ એક્સરે લેવાતા. એ વચગાળામાં પણ પેલું સેટિંગ કરે પ્લેટ નહીં બદલે એટલામાં બાબા પત્ર વાંચન ચાલુ જ રાખ્યું. આવા સમજી જ્યારે પોતાની તકલીફ આવી હોય આપણે ત્યારે બીજું કંઈ સૂજે જ નહીં, પણ પોતાની દેહની તકલીફ કરતાં હરિભક્તને કંઈક રહેવાની તકલીફ એમના માટે વધારે મહત્વની હતી. સ્વામી શ્રી વિદ્યાનગરમાં હતા અને ત્રણ દિવસનો તાવ હતો, તાવમાં ઝાડા ઉલટી બધું જ એક સાથે ચાલે, એકદમ અશક્તિ આવી ગઈ. અશક્તિમાં પણ પછી ખાવાની ચાલે રૂચિ નહીં. એકવાર ત્યાં થાળ આવ્યો અને સ્વામી બાપાએ એકદમ સામું જોઈ રહ્યું જોઈ રહ્યા થાળને, પણ જરાય રૂચિ ના આવે એટલે આમ એકદમ થોડોક એને ઠેલો મારી અને દૂર ખસેડી દીધો થાળને. સંતે કીધું સ્વામી થોડુંક તો જમો, જમો જમશો ને શક્તિ ક્યાંથી આવશે. સ્વામી કે સંતને કે ચમત્કાર કરો તો જમાય, તમે સંત કંઈ ચમત્કાર કરો તો જમાય, બાકી તો હજી સરખું થયું નથી, મોઢું ના પાડે છે. સ્વામી કહે છે કે મોઢું ના પાડે છે. એટલે સ્વામી બાપાએ જાતે જ થાળીને આમ હડસલો મારી અને પેડ લીધો. સ્વામી બાપાએ ત્યાં ને ત્યાં ભોજનના આસન ઉપર જ પત્ર લેખન કેટલાય કાગળ ત્યાં સમાધાન આપી દીધું. હવે જે માણસને મોઢું ના પાડે છે જમવા માટે, કારણ કે તાવ છે અશક્તિ છે, હાથમાં નથી પડતો જમવા માટે અશક્તિ છે, તો પછી પત્ર લેખનમાં અશક્તિ નથી નડતી કે ના? હરિભક્તો છે ને, હરિભક્તોના પ્રશ્ન જવાબના જવાબ માટે ત્યાં અશક્તિ એમની ત્યાં નડતી નથી, કારણ કે હરિભક્તોમાં એમની આસક્તિ છે. સ્વામી બાપા ત્યાં દેવગઢ બારિયામાં હતા અને ત્યાં ગોરધનભાઈના ઘરે બાપા ત્યાં રાત્રે ભોજન કરી રહ્યા હતા. સ્વામી બાપાએ જમી લીધું, સંતો સેવકો હજી જમવાના બાકી હતા, એટલે એટલી વારમાં પણ સ્વામી બાપાએ પત્ર લેખન શરૂ કર્યું. એવામાં જ લાઇટ ગઈ. લાઇટ ગઈ હોય તો કદાચ જમતા તો ફાવે, કારણ કે પ્રેક્ટિસ હોય છે આપણે, આપણો હાથ હંમેશા મોઢામાં જ જાય, બીજાના મોઢામાં ના જાય, એટલે જમી તો કદાચ શકાય અંધારામાં, પણ પત્ર વાંચી શકાય. સાંઈ બાપાની બાજુમાં એક મીણબત્તીના અજવાળામાં બાપાએ પત્ર લેખન અને વાંચન ચાલુ રાખ્યું. મીણબત્તી મીણબત્તીનું જે જ્યોત હોય છે ને હંમેશા ફરકતી રહે, કંપિત જ્યોત હોય છે નહીં, એવા એવામાં તો કેટલા ફાવે લખવાનું, એના બધા પડછા જો જાતને પડતા હોય, તો છતાં પણ એમાં પણ બાપાએ એવા અજવાળામાં પણ બાપાએ ત્યાં પત્ર લેખન ચાલુ રાખ્યું. બેંગ્લોરમાં બાપા સ્ટેશન ઉપર હતા અને નાનકડી ઝાંખી એક ટોર્ચના અજવાળે સ્વામીશ્રી પ્લેટફોર્મના એક બાંકડા ઉપર બેઠા બેઠા પત્ર લેખન કર્યું છે. આવા તો નાના સૂક્ષ્મ દર્શન બાપાને કેટલાય સંતોએ કર્યા હશે, પણ જેમ આ બેટરીના અજવાળે બાપા પત્ર લેખન કરતા હોય એ એમની જે જળહળતી જે ભક્તો માટેની જે પ્રીતિ છે એનું જ એક દ્યોતક છે. સ્વામી બાપાના આ પત્ર વ્યવહારનું એક બહુ જ આગવું પાસું છે, એટલે પત્રો દ્વારા પણ સ્વામીશ્રી આપણા ઘરમાં આપણા હૃદયમાં પોતે પહોંચી જતા હોય છે અને હાજર રહેતા હોય છે, કારણ કે પોતે સ્વજન છે. સ્વજન હોય એટલે કે આપણા પોતાના કોઈક સંબંધી આવા હોય એ આવી રીતે હાજર તો રહે, પણ

0: કદાચ હાજર ના હોય, ઘણા વખતે હાજર નહીં રહી શક્યા હોય, છતાં પણ ક્યારેય ભૂલતા નથી હોતા. પોતાના છે ને સ્વજન, એકવાર જે આપણું પોતાનું સ્વ મનાયું હોય એ ક્યારે ભૂલાય? આપણા માટે જે સૌથી અંગત વસ્તુ શું છે, દાખલા તરીકે આપણું નામ. આપણું નામ ક્યારે આપણે ભૂલી શકીએ છીએ? ક્યારે પણ, ગમે તેલા આપણે થાકી ગયા હોય, ગમે તે બીમાર હોય, ગમે તેમ અડધી ઊંઘમાંથી મને ઉઠાડે ને અડધી રાત્રે, એમ તો મને જગાડે કે તમે નામ શું, એક મિનિટ, એવું થાય છે ક્યારે? એ તો સહજ છે આપણા માટે. તો આપણે જ્યારે ખબર નથી પડી આપણી, આપણે અજાણીમાં પણ જ્યારે આપણું નામ પડ્યું ત્યાં નાનપણથી આપણા માટે એક દ્રઢ થતું આવ્યું છે, એટલે આપણા માટે ક્યારે ભૂલી શકાય એવા સંજોગ ઉપસ્થિત થતા નથી. હંમેશા આપણા માટે એમ હોટ ઉપર જ હોય છે. એમ આપણું નામ છે, આપણું ગામ છે, આપણું ઠામ છે, અથવા તો બીજી પણ કાળિક વસ્તુ, દાખલા તરીકે આપણી બર્થ ડેટ, એ ક્યારે આપણે ભૂલીએ? ઓ જતી રહી, એવું એને અઠવાડિયા પહેલા આપણે રાહ જોતા હોય, બધાને યાદ કરાવે જોજે આવે છે. આપણી વેડિંગ એનિવર્સરી છે, અથવા તો ઇવન કે આપણે ઘરમાં ક્યારે પ્રવેશ, આ ઘર આપણે ક્યારે લીધું, મેં દુકાન ક્યારે લીધી, અથવા નોકરી મેં ક્યારે શરૂ કરી, આવા સંજોગો, આવા પ્રસંગો બનાવવાની તારીખ આપણે યાદ હોય છે. અને આપણે પોતાનો દેહ તો ક્યારે ભૂલાય છે? ત્રણેય અવસ્થામાં એ તો આપણને સતત એનું અનુસંધાન રહે છે, કારણ કે પોતાનું છે. જે પોતાનું મનાયું હોય એ ક્યારેય ભૂલાતું નથી. તો સ્વામી શ્રી હરિભગવાન કેમ ભૂલી શકે? પોતાના મનાયા છે. સ્વામી બાપા ક્યારેય ભૂલતા નથી. વર્ષો વીતી ગયા હોય તો પણ એના કેટલાક પ્રસંગ આપણે જોઈએ, પોતાના મનાવે ને તો ના ભૂલાય. તો સ્વામી શ્રી પણ હરિભક્ત નથી ભૂલી શકતા. વર્ષો વીતી ગયા હોય તો પણ સ્વામી શ્રી ગ્રાન્ડ નજીક એક કુંભણ ગામમાં હતા. આજની તારીખે પણ ત્યાં કોઈ જ સત્સંગી નથી. શાસ્ત્રી માર્ગનો ઉલ્લેખ મળે છે કે ઘણા વખત પહેલા એક ભગત સાથે એક મહાદેવના મંદિરમાં ત્યાં 6 દિવસ રોકાયા હતા. શાસ્ત્રીમાં વખતનો એક ઉલ્લેખ મળે છે. પણ ત્યાર પછી બીજા કોઈ ગયા હોય, સંતો ગયા હોય, ત્યાં કોઈ સત્સંગે એવું પણ નહીં. સ્વામીશ્રી 73 સાલમાં ત્યાં પધાર્યા હતા. ત્યાંથી 5 વાગે નીકળીને બાજુના ગામમાં કંઈ જવાના હતા. બાજુના ગામમાં જમવાનું હતું, ત્યાં પણ કંઈ નગરયાત્રા નથી, સભા નથી, કશું જ નહોતું. ત્યાં જમીન તરત ત્રીજા ગામે જવાના હતા. આવો આપણને એકદમ ટાઈટ કાર્યક્રમ હતો. એવામાં સ્વામી બાપા સાથે દેવચંદ સ્વામી હતા. હવે આ ગામમાં જવાનું હતું એટલે એમનું ઉતાવળ હતી રસોઈ કરવાની. બાપા અંધારું પણ થઈ ગયું હતું અને બાપા ગાડી સાથે હતા બધા. સ્વામીશ્રી ગાડી રસ્તામાં ચાલે છે અને એકદમ બાપાએ ગાડી ઊભી રાખી. ગાડી ઊભી રાખી અને સ્વામી બાપાએ એકદમ બૂમ પાડી કે એ મૂળજી. બાપાએ બૂમ પાડી એટલે બાપલો એક જે ભાઈ હતા વૃદ્ધભાઈ એકદમ આજુબાજુ કે મને કોણ યાદ કરે છે આવા સંજોગ આવા સમયે. બાપાએ એને જોશથી ફરી બૂમ પાડી અને કે અહીંયા આવું કે તું ક્યાં છે અત્યારે, કે તું અહીં ક્યાંથી. એ વખતે મૂળજીને યાદ આવ્યું કે આ પ્રમુખ સ્વામી નારંદા. એ કહો નારાયણ સ્વામી તમે? અને બેની પછી ગોઠડી ચાલી અને વર્ષો જૂની એ લોકોએ સ્મૃતિ ચાલુ કરી. સ્વામી બાપાએ જૂની વાત કાઢી બાપે કે 22 વર્ષ પહેલા સારંગપુરમાં 1 વર્ષ માટે આ ગૌશાળાને ગૌશાળાની પદે સેવા કરતો હતો. 22 વર્ષ પહેલા ફક્ત 1 વર્ષ માટે આ ભાઈ સેવા કરી હતી, ગાયોને ચરવા માટે લઈ જતો હતો, એ સ્વામીને યાદ હતું 22 વર્ષ પછી. પેલો મૂળજી તો એકદમ ગાનનો ગેલો થઈ ગયો, ધૂળમાં જ પોતે દનત કરવા લાગ્યો. પછી આ ભરવાડ હશે એવું લાગે છે, બાજુમાં છે ને કંઈક ગાય કંઈક હશે, તાત્કાલિક ત્યાં દોઈ અને બાપાને ગ્લાસમાં પાણી દૂધ ધર્યું. બાપાને આમ સામાન્ય રીતે દૂધ નથી ભાવતું, છતાં પણ બાપાએ ત્યાં ગાડી ઠાકોરજીને ધરાવી અને ભાવના અંગીકાર કરી આખો ગ્લાસ બાપા પોતે પી ગયા. 22 વર્ષ પેલાની સ્મૃતિ બાપાએ ત્યાજી કરી અને ભાવના એની અંગીકાર કરી. છેલ્લે એવું બોલતા ગયા કે શાસ્ત્રીમાં તે સેવા કરી છે માટે તારું કલ્યાણ થઈ ગયું. 22 વર્ષ પહેલાંની સ્મૃતિ. એના પછી એક 35 વર્ષ પહેલાંની સ્મૃતિ આવે છે. સ્વામી બાપા ગરડામાં જ હતા અને એક નવી સ્કૂલની પ્રયોગશાળા પોતે ઉદઘાટન માટે પ્રસંગે ત્યાં ગયા હતા. ઉદઘાટન પૂરું થઈ ગયું પછી બાજુમાં જ એક હીરાવાળીની કોઈક ધામેલિયા નામની એક હરિભક્ત હતા, એ લોકોની હીરાની ઓફિસ કંઈક કરી હતી લોકોએ. તો ત્યાં ઓફિસનું ઉદઘાટનમાં ત્યાં પધાર્યા. સામાન્યપણે બાપા ત્યાં પધારે એટલે ગીર્દી તો થાય જ, એટલે ગીર્દીમાં ને ગીર્દીમાં કોઈક પૂછ્યું કે આ ગીર્દી શેની છે. કંઈક આમ લાભ થવાનું આપણે પણ ભેગા આમ ભળી જાય એમ. ભારતમાં એક સામાન્ય એક જિજ્ઞાસા વૃત્તિ હોય છે, ગીર્દી થઈ નથી ને માણસો ભેગા વધારે જામતા જ જાય છે. અને ભારતના કૂતરાને પણ એટલી જ કુતુલતા હોય છે, એ પેલા પગમાંથી વચ્ચે થઈને પણ ડોક્યું કરે આવે કે શું થયું, એક્સિડન્ટ થયું, કોને ઝઘડા ઝઘડી થઈ, આપણે ટાપસી પૂરી આવે કંઈ. એટલે આ ગીરદી થઈ ગઈ એટલે બધા ભેગા થયા કે આ શું છે શું છે શું છે. એમાં એક ભાઈએ પૂછ્યું કે આ કોણ આવ્યું, શેની ગીરદી છે? કોઈક બોલ્યું કે પ્રમુખ સ્વામી આવ્યા છે. આ પ્રમુખ સ્વામી નામ સાંભળે એક વૃદ્ધ માણસ એકદમ આનંદ થઈ ગયો, પ્રમુખ સ્વામી કે નારંદા. અને એ વિનતો વિનતો માણસ છેક ઓફિસમાં પહોંચી ગયો અને બાપાની હાજર આગળ હાજર થઈ ગયો. બાપાએ એને ઓળખી કાઢ્યો કે અરે લવા તું અહીંયા ક્યાંથી, કે તું શું કરે છે આજકાલ, મંદિરમાં કેમ દેખાતો નથી, તારે ટેકડો તો ક્યારેક ચડવો જોઈએ કે નહીં. બાપાએ 35-40 વર્ષ પહેલાંની સ્મૃતિ કરાવી, પેલો લવત એકદમ ગડગડો થઈ ગયો કે નારાયણદા ત્યારે તમે કેટલા નાના હતા, આપણે મંદિરમાં ચણતન માટે સાથે સેવા કરતા, અત્યારે તમે કેટલા મોટા થઈ ગયા છો. પછી પોતે બોલે છે કે યુગ વીતી ગયા, એટલે કે યુગો વીતી ગયા, પછી કેદી આપણે મળ્યા નથી, છતાં પણ તમે મને ઓળખી કાઢ્યો, મને ભૂલ્યા નહીં. 35-40 વર્ષ પહેલાં ગઢડાના બાંધકામમાં એક સામાન્ય મજૂર સાથે બાપા સેવા કરતા હતા, એને બાપાને યાદ હતું કે લવા તું ક્યાંથી, મંદિર આવવું જોઈએ કે નહીં, કેમ દેખાતો નથી. વચ્ચે ક્યારેય મળ્યા નથી પાછા, છતાં પણ એ સ્મૃતિ એમના માટે તાજી છે. સાંઈ બાપા 2002 સાલમાં બોટાસનમાં હતા અને સભા પછી બાપા ઉતારે જઈ રહ્યા હતા અને રસોડાની બાજુમાં જ આગળ જ એક હરિભક્ત એક વૃદ્ધ હરિભક્ત ઊભા હતા. સ્વામી બાપા ત્યાં સામે ચાલીને ત્યાં ઊભા રહે છે અને બાપા નામથી જ બોલાવે છે કે મંગા કેમ છે તું. મંગાને પણ આશ્ચર્ય કે બાપા મને હજી યાદ રાખ્યો છે. હરિભક્તે બાજુમાં સંતો પછી કે આ કોણ છે મંગો. બાપા કે સામે સંતોને પછી વાત કરી, પેલા મંગાને પૂછે કે મંગા કેટલા થયા તને, હવે કેટલા કેટલી ઉંમર કેટલી થઈ. પેલા મંગાભાઈ કહે છે કે સ્વામી 60 થઈ ગયા. બાપા કે ઓહો 60 વર્ષ થઈ ગયા. પછી સંતોને કહે છે કે આ મંગો કે 15-20 વર્ષનો હતો ત્યારથી આ મંદિરમાં સેવા કરતા હું જોઉં છું કે આજે 60 વર્ષ થઈ ગયા. એક ધારી 40-45 વર્ષથી પોતે આ સેવા કરે છે. બાપા 40-45 વર્ષ જૂના એક હરિભક્ત મંદિરમાં સેવા કરતો હોય એને પણ પોતે યાદ રાખે છે, ભૂલી શકતા નથી. સાંઈ બાપા સારંગપુરમાં હતા અને રસ્તામાં બાપા જતા હતા સ્મૃતિ મંદિર તરફ અને એક વૃદ્ધ હરિભક્ત ઉપર બાપાની દ્રષ્ટિ પડી. બાપા ત્યાં તરત જાય છે અને એમની નજીક બોલાવે છે અને બાપા જોશથી જ બોલાવે છે કે વિઠ્ઠલ કેમ છે, સારું છે ને, મંદિર આવે છે કે નહીં. એટલે સંતન થયું કે આ વિઠ્ઠલ કોણ મોટો VIP છે, બાબા સામેથી એને બોલાવે. બાપાને પૂછે કે બાબા વિઠ્ઠલ કોણ. બાબા કે વિઠ્ઠલ કે આપણો ગામનો કુંભાર, કે આ એનો ભાઈ અને હરિ કે ત્રણ જણા એ લોકો અહીંયા સેવા કરતા. હું જ્યારે કોઠારી હતો અહીંયા 40 વર્ષ પહેલાં, ત્યારે અન્નકૂટની જ્યારે પ્રસાદી ઘરે ઘર વેચવાની હોય ત્યારે આ લોકો છોકરાઓ દોડધામ કરતા હતા મારા માટે, ઘરે બધા પ્રસાદી મોકલતા હતા. 40-45 વર્ષની પણ સ્મૃતિ આ ત્રણ બાળકો ત્યારે તો કેવા નાના હશે, છતાં બાપા યાદ રાખ્યું આ વિઠ્ઠલ કુંભાર એનો ભાઈ ને ત્રીજો હરિ, ત્રણે નામ બાપા સહિત ત્યાં યાદ કરે છે. આ તો 40-45 વર્ષ. એક બીજો પ્રસંગ ત્રણનો બની ગયો. મુંબઈમાં સાંઈ બાપા ત્રીજા માળે હરિભક્તને ત્યાં ભ્રમણ કરતા હતા. ભ્રમણ કરીને પાછા પોતે ઉપર જતા હતા શબાસન કરવા માટે. એમાં લિફ્ટ આગળ વેગ સાગર સામે હરિભક્ત ઊભા રાખ્યા હતા પરિચય કરાવવા માટે. પહેલાં વેગ સાગર સામે બોલી શકે છે, તરત બાપા બોલ્યા કે અરે નરેન્દ્ર તું અહીંયા ક્યાંથી. બાપાએ 50 વર્ષ પહેલાંની એક જૂની સ્મૃતિ કરી કે જ્યારે કરાચીમાં સાસરી મારા સાથે પારાયણ માટે જવાનું થયું હતું ત્યારે આ નરેન્દ્ર એ ભેગો આવ્યો હતો. નરેન્દ્રભાઈને આશ્ચર્ય હતું કે બાપા આપણે 50 વર્ષમાં ક્યારેય પાછા મળ્યા નથી. એ વખતે હું નાનો બાળક હોય ને મોટો થઈ કેટલો ફેરફાર થયો, ખાલી 2 વર્ષ પછી આપણે કોઈને યુવાનને મળતો હોય તો પણ એને હાવભાવ, એને દાઢી મૂછ વળી ગયા હોય, કેમ અવાજ બદલાઈ ગયો, ઓળખાય નહીં. પણ કે 50 વર્ષ પછી પણ મને બાપા યાદ રાખ્યો છે. કરાચીમાં સાસરીમાના વખતમાં પોતે જ્યારે પારાયણમાં ગયા હતા ત્યારે ભેગો હતો. બાપા કે બાપા યાદ કર્યું કે કરાચીમાં પારાયણ કરી ત્યારે આવવાયા સાથે હતો, કે જીવરામજીના દીકરાનો આ દીકરો એની જ ગાડીમાં ફરતા, પછી યાદ ના રહે. બાપા કે કેમ ના યાદ ના, એમના માટે આશ્ચર્ય છે જ ને કે યાદ તો રહેવું જ જોઈએ ને, કે આ તો શું થોડું ભૂલાય આપણે, કે કેવી રીતે યાદ રહેતું હશે. બાપા કે કેમનું ભૂલાય. બાપા માટે આ બહુ જ એક સહજ છે. આવી રીતે નામ અને ગામ કામ તો યાદ રહે છે પણ ગામને ઠામ પણ યાદ રહે છે. બાપાને ખબર છે કે આ વિઠ્ઠલ આ કુંભાર હતો, આ સેવાને કરી. નામને કામ યાદ રહે છે એમ ગામને ઠામ પણ યાદ રહે છે. સાંઈ બાપા ગામોનો ગામ બધા યાદ હોય છે, કોનું કોણ ક્યાંનું ગામ છે, આ 6 ગામનું છે, આ 5 ગામનું છે, આ આ ગામમાં આવ્યો. અમારા 2002 સાલમાં બાપા સારંગપુર હતા, એમાં બધા દરબારો પધાર્યા સ્વામી આગળ. એમાં ગોહિલવાડના બધા બ્રાહ્મણ દરબાર હતો ભાવનગર ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા બધા ભાવનગરના સંતો સાથે, અને એ લોકોએ આમંત્રણ આપ્યું કે સ્વામી આપ ખાસ પધારો. ત્યાં જસાપુરા ગામમાં પ્રતિષ્ઠા હતી એટલે બાપાને આમંત્રણ આપવા માટે આવે કે તમે અમારા ગામમાં પધારો. પછી દરબારે એક પ્રાર્થના કરી કે સ્વામી અમારે એક સંકલ્પ છે કે અમારા ગોહિલવાડમાંથી એક સાધુ થાય તો સારું, અમારા ગોહિલવાડમાંથી એક સાધુ થાય તો સારું. બાપાએ ત્યાંને ત્યાં આખું લિસ્ટ કર્યું કે છે ને કે પેલા અચાડામાંથી આ સ્વામી છે, પેલા ચચાણામાંથી આ સાધુ છે, પછી પેલા જાયવામાંથી આ સાધુ છે, એમ કરીને પોતાના સાધુ ક્યાં ક્યાં કોણ કોણ ક્યાં ગોહિલવાડમાંથી આવે છે એ દરેક ગામનું બાપાએ ત્યાં લિસ્ટ કરાવ્યું. લગભગ 5-7 સંતોને ત્યાં નામ બોલી ગયા કે આ દરબાર છે ને પેલા આમ છે ને પેલા પટેલ છે ને. તરત ત્યાં ગામનું પણ બાપા ત્યાં યાદ રહેતા હોય છે. ગામ તો ઠીક પણ તમારું ઘરનું ઠામ એટલે કે તમારું એડ્રેસ પણ આપણને યાદ હોય છે. ક્યારેક ક્યારેક તો જૂના સંતો નોંધે છે, પહેલાં તો પત્રમાં પણ કવર ઉપર બાપા જાતે એડ્રેસ લખતા મોઢે. એમાં તો એક પીરી સામે પણ ઉલ્લેખ કર્યો છે કે એક પત્રમાં બાપા જાતે મોઢે એક એડ્રેસ લખ્યું, પૂજ્ય જશભાઈ મણિભાઈ પટેલ, કેર ઓફ સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ, ગંજમાં મુકામ આણંદ. આ પત્રમાં સ્વામી બાપાએ એમ્બલ ઉપર જાતે મોઢે એડ્રેસ લખેલું. હવે જે હરિભક્તના ઘરના એડ્રેસ ખબર હોય એના ઘરના પ્રશ્ન ખબર નહીં હોય, પત્ર તો અંદર બધું લખ્યું જ હશે પણ પત્રનો ઘરનું એડ્રેસ પણ બાપાએ જાતે લખ્યું. ઘરનું એડ્રેસ નહીં, ઘર સુધી પહોંચવાનો રસ્તો એકે એક ક્યાંક કઈ ગલીમાંથી ઘરમાં પહોંચવાનું હોય એ પણ બાપા યાદ. વડોદરાનો જ પ્રસંગ છે, આપણા નવીનભાઈ સોની મહાજન એમનો દીકરો, એમની ફિયાટમાં એમનો દીકરો ચલાવતો હતો હરિકૃષ્ણ, અને બાપાને જવું તો સરદારનગર, મને લાગે છે કદાચ પેલા પાટોત્સવ માટે જ પોતે જવાના હશે. વસંત પછીનો બીજો દિવસ હરિકૃષ્ણ ગાડી ચલાવે અને બાપા રસ્તામાં ભેગા, એમાં હરિકૃષ્ણ કંઈક એક ગલી આગળ લઈ લીધી એટલે બાપા તરત બોલ્યા કે લ્યા અહીંથી ક્યાં લઈ જાય છે. બાપાને ખબર કે આ ગલી એક વહેલી લીધી છે. હરિકૃષ્ણ કે સ્વામી આગળથી રસ્તો સારો છે. આપણે કહે છે ચલો સારો આપણે તો રસ્તો તો બદલાતા જ રહે. બાપા કંઈ બોલ્યા નહીં, ચૂપચાપ બેસી ગયા. પછી તો હરિકૃષ્ણ હાંક્યા કરે હાંક્યા કરે એકદમ બાર આવી ગયા. અને હરિકૃષ્ણ પોતાની જાતને આમ સમજાવતા નહીં કે બાપાજી આગળનો રસ્તો સારો છે. બાપા કે આગળ તો રસ્તો ક્યાં આપણે નીકળી ગયા, આ રસ્તો તો આપણે તો આગળ નીકળી ગયા, સરદારનગર તો પૂરું થઈ ગયું, હવે તો આપણે છેક નિઝામપુરના રસ્તે પહોંચી ગયા. આપણે બાપાને ખબર કે ક્યારે સર પહોંચી ગયા. બાપા કે પાછી વાળવે, હરિકૃષ્ણ પાછી વાળે છે. બાપા ડાયરેક્શન આપે છે કે હું કેમ કરવે, હવે ડાબી બાજુ લઈ જા, હવે જમણી તરફ વાળ, આમ કર આમ કર, એમ કરતા કરતા છેક મણિભાઈના ઘરે પોતે મગનભાઈના ઘરે બાપા ત્યાં પહોંચી દીધી ગાડી. હમણાં ત્યાં સરદારનગર પારણ માતા આપણા પેલા સરવૈયા ને, ત્યાં સરવૈયા એમણે જૂની સ્મૃતિ કરાવી કે બાપા અહીંયા સરદારનગર રહેતા અને પછી બીમાર હતા તો એમની સાથે સવારના પોરમાં બાપા વોકિંગ કરવા માટે નીકળ્યા હાથ પકડીને. અને બાપા જૂના બધા આફ્રિકન હરિભક્ત ત્યાં રહ્યા હતા તો બાપા વોકિંગ કરતા કરતા આખી સોસાયટીમાં એક એક ઘર ઓળખે કે આ પેલા ભાઈ હતા રહેતા હતા એ ઘર બદલી નાખ્યું કે અહીંયા જ રહે છે, એના સામે અહીંયા રહે છે, બાર ગામ ગયા છે, કે આ પેલા ભાઈ અહીંયા રહેતા હતા કે અહીં વચ્ચે નાખ્યું કે હજી છે સ્વામી કંઈક બોલાવજો ને. એક એક સોસાયટીમાં એક એક ઘરને બાપાને ખબર કે આ ભાઈ રહે છે, આ ભાઈ રહે છે, આ ભાઈ રહે છે, આ ભાઈ રહે છે. આપણા સદનગ આપણે ખબર નહીં હોય બોલો, પણ બાપા અમે આટલા દિવસ ત્યાં રહ્યા મને એ જ રસ્તા ગયા યાદ આવતો નથી કે આપણે સર્કલો પહોંચે ને બસ કે હવે આ એક્ઝિટ લેવાની કે આ એક્ઝિટ લેવાની ભૂલી જ જવાય, ખબર જ ના પડે. પણ સ્વામી બાપા આ શહેરના પણ રસ્તા આ રીતે જાણે છે, શહેરના રસ્તા હજી કદાચ જણાય કારણ કે દુકાન હોય આ હોય બધું આમ ખ્યાલ આવી જાય, સર્કલ હોય ચોકડી આવે. ગામડામાં બાપા ગામડામાં પણ રસ્તા પોતે ભૂલી શકતા નથી. ગામડામાં તો ક્યારેક ગામમાં પહોંચી જવાય ગામની સીમમાં, પણ ત્યાં પછી ઘરમાં કઈ રીતે પહોંચું, ત્યારે ખરે કંઈક આમ લેફ્ટ રાઈટ બધા સ્ક્વેર બધા ચોકડા હોય છે તો બધા નાની નાની બધી ઝૂંપડીઓની બધા ટોળું બધું હોય ત્યાં પણ પહોંચાડે. સાંઈ બાપા ઇન્દ્રવને પણ કેટલી વાર પોતે ગામમાં પહોંચ્યા પછી હરિભક્તના ઝૂંપડા સુધી પોતાનો રસ્તો એ બતાવ્યો હોય છે. બાપા જૂની ઘણી વાર સ્મૃતિ કરતા હોય છે, ગાડીમાં બેઠા બેઠા સૂચનાઓ આપે બધી કે બરાબર હવે કે આપણે આવી ગયા કે જમણી બાજુ લઈ જા, હવે ડાબુ બાજુથી આ અગ્નિ ખડકીમાંથી હવે તારે ખાંચામાંથી જમણી બાજુ લઈ જવાનું છે અને ડાબી બાજુ ઘર આવશે. ઘર પણ કઈ બાજુ આવશે બાપાને ખબર. પછી વાત કરે કે આમ પેલા બહુ આવતા અહીંયા કે અહીંયા હવાડો હતો, અહીંયા હવાડો બંધાતો હતો, કે આ પાણી ટાંકી પેલા નહોતી, કે આ કોર્નર ઉપર મકાન જણાતું હતું, કે ફાના સાજણમાં અહીંયા આવ્યા હતા. અંધારામાં બાપા ગામમાં આવ્યો હોય છતાં પણ યાદ રહી જાય કે અહીંયા શું હતું ને શું નહીં. બાપા કે અમે ત્યાં અહીંયા ફાનસના જવાનામાં આવ્યા હતા, જમવાનું બાકી હતું, ઝાર સાહેબ બાકી, છતાં પણ પધરામણી કરેલી મોડી રાત સુધી. પછી કે આ બાજુ એક વાડો હતો, પછી ગામના લોકો અહીંયા ઉકાળો કરતા, એની બરાબર સામે જ કે પેલા નહીં આપણે સાદું થઈ ગયા, હા એનું ઘર હતું બસ. આવી બધી વસ્તુ બાપા યાદ રાખે. તમે બાપા સાથે ફરો આ ગામડામાં તો બહુ મજા આવે, બાપુ જૂની જૂની સ્મૃતિઓ કરે. હવે અત્યારે પણ 10 વર્ષ પહેલા આપણે અહીંયા આવ્યા હોય તો પણ આખા ગામમાં શહેરમાં આખી રોનક બદલાઈ ગયો, છતાં બાપા બધું યાદ રાખે. બાપા તો કદાચ દેશમાં યાદ રાખે, પરદેશમાં યાદ રાખે. 74નો પ્રસંગ બાપા નૈનેશ પોતે કહે છે, નૈનેશ પટેલ, કે બાપા સાથે પધરામીમાં નીકળ્યો અને વાતે વળગ્યો તો પધરામીમાંથી રસ્તો પોલે ભૂલી ગયો. હવે લંડનવાસી જને મૂંઝન થઈ ગયો, બાપા ભેગા છે, બીજે જગ્યાએ કેટલું પહોંચવાનું છે, ઘર તો ભૂલાઈ ગયા આપણે, રસ્તો ભૂલાઈ ગયો. બાપાને ખબર પડી કે બાપા કે ચાલ હું કેમ કર, અને બાપા લેફ્ટ રાઈટ કરતાં કરતાં હરિભક્તના ઘરે પહોંચી ગયા લંડનમાં. હવે આ તો ભૂમિઓ લંડનનો જ વાસી, છતાં બાપા ત્યાં લંડન રસ્તા પર ત્યાં બતાવી શકે. પ્રેમવર્ધન સ્વામી પણ જ્યારે પોતે યુવકમાં હતા, એમને પ્રસંગ આ સંશીણમાં કીધેલો, એમને પણ આવો જ પ્રસંગ છે. સ્વામી બાપાએ સામે ચાલીને ટ્રસ્ટીની ગાડીમાં ના બેઠા, પણ પ્રેમવર્ધન સ્વામીની ગાડીમાં બેઠા, 80ની સાલનો પ્રસંગ છે. અને સામાન્ય સમય તો ગાડીમાં બેસી ગયા, પણ એડ્રેસ અમુક આવું બને ને, આપણે સોસાયટીમાં પહોંચી ગયા હોય પણ ખબર ના પડે ક્યાં હવે ક્યાં આપણે જવાનું છે, કઈ સોસાયટી, ફ્લેટ છે કે સોસાયટી છે કે પેલા ટેનામેન્ટ છે કે પછી શું છે, અને પેલું રાધાશ્યામ છે કે દાદાશ્યામ છે કે શું છે, ખબર જ ના પડે આપણે. એમાં આપણે અટવાયા રાખે, આમ એમાં આખી બપોર આપણે નીકળી જાય, ભૂખ મરી જાય, અમે ત્યાં પહોંચી ના વળે. સ્વામી બાપાને આવું થયું, બાપાએ પ્રેમાને સાહેબ ખબર પડી કે આપણે ક્યાં પહોંચવાનું છે, કે મને ખબર નથી મેં ક્યાં એડ્રેસ દીધું છે, હવે ક્યાં આ હોલ છે ને, કે હા. બાપાએ પછી એસ્કોર્ટ પેલું નીકળી ગયો, ક્યાંય નીકળ્યો બાપા જાતે, ત્યાં 80ની સાલમાં પણ ત્યાં સભા સ્થળ સુધી પહોંચાડી ગાડી. આવી રીતે બાપા હરિભક્તોના ઘર સુધી રસ્તો જાણતા હોય છે, ઘર સુધી નહીં હૃદય સુધી. બાપા હૃદયના રસ્તો પણ પોતે જાણે છે. એવું કહેવાય છે ઇંગ્લિશમાં કે ધ વે ટુ અ મેન્સ હાર્ટ ઇઝ થ્રુ હિઝ સ્ટમક. માણસ હૃદય સુધીનો રાજમાર્ગ શું છે, એના પેટ દ્વારા જાય છે. માણસને હૃદય સુધી પહોંચવું હોય ને, એને બરાબર જમાડો, એને રાજી રાખો, એને શું ભાવે છે શું નથી ભાવતું. બાપા એ પણ જાણે છે કે આપણી રસ રુચિ, આપણે પેલા માતાના પ્રસંગમાં જોયું હતું બાપા, જે માતા પીર માતાને ખબર કે બાળકને શું ભાવે, બાપાને બધી ખબર કે મનસોની મગ ફાવે છે, મીઠા વગરના મગ, ઘનશ્યામ બાપાને મઠિયા ભાવે છે, દહીં નહીં ઠાકાઓને દહીં ભાવે છે, શેરીસાને પાપડ ભાવે છે, વિવેક સાક્ષાને ઘોઘરા ભાવે છે, સેમ કાકને જલેબી ભાવે છે, કોને શું નથી ફાવતું એ પણ ખબર. કે પછી જમવાની સ્ટાઇલ, કોઠારી સામે જમેલી પછી અવશ્ય દાળ લે, એટલે જમે પછી દાળ પીરસવી. પેલા ભાઈલાલ કાકા હતા, ભાઈ કાકા, એમને ગલકના ભજીયા ભાવે. આપણા અશોક કાકા છે, એમને દાળમાં ખટાશ નથી ફાવતી, એટલે એમને ટમેટા વગરની દાળ બનાવી. કોઈને ડાયાબિટીસ થયો છે, એને શું ભાવે છે શું નથી ભાવતું. દરેક નાનામાં નાની વસ્તુ, પેલા આપણે સંત સ્વામીને પપૈયા બહુ ભાવે છે, પપૈયા પણ ભાવતા હોય છે. હરિભૂષણ સ્વામીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, એ પણ પપૈયા આપણે પ્રસંગ જોયેલો. બાપાએ અડધી રાત્રે બોલાવીને કીધું કે જા આઈસ્ક્રીમ ખાઈ આવે, આઈસ્ક્રીમ અમે ફ્રીજમાં જોયો છે, કોઈને પૂછતો નહીં. આવી બધી વસ્તુ બાપા એ ધ્યાન રાખતા હોય છે, આવું પણ યાદ રાખે. આ તો ખરેખર આત્મીયતા હોય ત્યારે આપણે એ ભૂલાય નહીં, યાદ રહે. ભૂલાવવું નહીં અને યાદ રહેવું એમાં સૂક્ષ્મ ભેદ છે. ભૂલાવવું નહીં પણ યાદ રહેવું એ પણ એક આગળની સહેજ વસ્તુ છે. બાપા યાદ રાખે છે, યાદ રાખે છે. વર્ષો વીતી ગયા, ક્યારેક તો અલ્પ પલ છે. આ તો જે જૂના પ્રસંગ આપણે સાંભળ્યા, બાપા ત્યાં કાયમ ગયા હોય, ત્યાં રહ્યા હોય, આપણો કોઈ દોસ્તદાર હોય, સાથે સ્કૂલમાં રહ્યા હોય, પાડોશી હોય, સાથે નોકરીમાં હોય, તો કદાચ યાદ રહે. 20-25-30 વર્ષ પછી એના ભેગા થયો તો યાદ રહે. પણ ક્યારેક ખાલી અલ્પ પરિચય હોય, એક જ વાર મળ્યા હોય, છતાં પણ એ ભૂલાતું નથી. સ્વામી બાપા યાદ રાખે છે. બાપા 87 સાલમાં બોમ્બે હતા અને એ વખતે યોગી જયંતિનો ઉત્સવ થયો. આખા મકાનમાં બધી જ જગ્યા બધા હરિભક્તો પેક, પાંચે માળમાં, અગાસીમાં, બાજુના ગ્રાઉન્ડમાં સીસીટીવી મૂકીને બધા જ હરિભક્તો લાભ લેતા હતા. એટલી બધી ભીડ, એટલી બધી ગીર્દી. બાપા સહમંડપમાંથી ઉતારે આવતા હતા, ઉતારામાં બધા કોડન કરતા હતા સ્વયંસેવકો, અને બધા પડાપડી કરે. એ પડાપડીમાં, એ ગીર્દીમાં બાપાને હરિભક્તો પર દ્રષ્ટિ ગઈ અને નામ દઈને બોલાવે છે કે દામોદરભાઈ આવો. પહેલા ના કે યોગી બાપાના વખતમાં તમે કપોડવાડીમાં ઓફિસમાં સેવા કરતા હતા ને, કે હા. એ કે સ્વામી તમે યોગી બાપાના તમે બહુ જૂના છો. એ પાછી સામે કે તબિયત તમારી કેમ છે અત્યારે, બાપાએ ત્યાં પૂછપરછ કરી. પેલા હરિભક્તને થયું કે 20 વર્ષ પછી હું આ મંદિરમાં પગ મૂકું છું. 20 વર્ષ દરમિયાન યોગી બાપા ધામમાં ગયા, એક પણ સંતને હું મળ્યો નથી. એ જે સંતો કપોડવાડીમાં રહેતા હતા, જે હું સાથે રહેતો હતો, એ સંતનો પણ હું નામ ભૂલી ગયો છું, પણ આ પુરુષ મારું નામ ભૂલ્યા નથી. 20 વર્ષ પહેલાં અલ્પ પરિચય, કપોવાડીમાં સેવા કરતા છે ભાઈ, બસ એનું પણ બાપા યાદ નામ રાખે છે. 86ની સાલમાં બાપા ગોંડલ હતા. એ વખતે નાગપુરથી એક હરિભક્ત આવે છે, કામદાર ઓટોમોબિલ્સની એમની દુકાન એ ભાઈનું નામ હરકિશન, હરકિશનભાઈ. ગોંડલમાં પોતે આવે છે, એમને થયું કે 9 વર્ષ પહેલા મારા ઘરમાં બાપા ત્યાં પધારે નાગપુર, મારા પિતાજીનું એ વખતે ઘર. એ વખતે મારું હરસનું ઓપરેશન થયું હતું. 9 વર્ષ પહેલાં નાગપુરમાં પધારણી કરી, બાપાએ ક્યાંથી યાદ રાખે મને? એ મનમાં ને મનમાં વિચારો ચાલતા હતા. જ્યાં બાપાના રૂમમાં પહોંચ્યા, તરત જ બાપા નામથી સામેથી બોલાવે છે અને બધા જ સગા સ્નેહીનું નામ પૂછીને ખબર અંતર પૂછે છે કે કેમ છે આ ભાઈ, આનું શું થયું, આનું શું થયું. બાપાએ કેટલું યાદ રાખ્યું કે અમે તમારા ઘરે આવ્યા હતા ત્યારે તમારું ઓપરેશન કરાવવાનું હતું, કરાવ્યું હતું અને તમે લુંગી પહેરી હતી. બાપા એ પણ યાદ રાખ્યું કે તમારું ઓપરેશન કરાવ્યું હતું અને તમે લુંગી પહેરી હતી. નામ ઠામ ગામ તો ઠીક, પણ વેશ સુધા બાપા યાદ રાખે. કોને ક્યારે કંઈ તકલીફ થઈ હોય એ પણ બાપા યાદ રાખે છે. રોગના કેટલાક એવા પ્રશ્નો હોય છે કે રોગ થયો, કંઈક તકલીફ હોય, કંઈક શારીરિક કંઈક ખોડખાપણ હોય અથવા કંઈક અકસ્માત હોય, એ પણ બાપા યાદ રાખીએ. 82 સામે બાપા પોતે લંડન હતા. લંડનથી ભરચક કરમ કરીને ભારત આવે છે. એક જ દિવસ મુંબઈ રોકાય અને તરત બાપા નીકળી જાય છે ખાનદેશના વિચરણમાં. જેઠ મહિનામાં સખત તાપમાં બાપા ખાનદેશમાં વિચરણ કરે છે. એમાં એકાદશી આવી, જેઠ સુદ એકાદશી, અને બાપા વરખેડા આવ્યા. વડખેડામાં બાપા ત્યાં જમવા માટે બેસે છે. હરિભક્તો પણ આગળ બધા ગોઠવાઈ ગયા છે અને એ વખતે જમતા જમતા બાપા સાસરીમાના જૂના હરિભક્તોને ઓળખાણ કરાવે છે. જમતા જમતા પણ આ યાદ આવવું બહુ અઘરું છે. જમતી વખતે બીજું કંઈ યાદ જ ના આવે આપણે. જમતા વખતે એટલું જ યાદ આવે કે મારે શું હોય જમવાનું બાકી છે, કે આ વસ્તુ સારી જાત બીજા લેવી પડશે અમારે. એ વખતે તો જાતની વસ્તુ ભૂલી જવાય. જમતી વખતે તો બધું આખી દુનિયા ભૂલી જાય. જમતી જમવાની વસ્તુ એવી છે ને, એટલા માટે તો બધા લંચન મીટિંગ બધા કરતા હોય છે. જમતા જમતા બધી પોતાની ડીલ પાસ થઈ જાય. મોટા મોટા કોર્પોરેટ જે બધા બિઝનેસમેન હોય ને, એ લંચન મીટિંગ કરે કે જમતા જમતા પેલો ખાવામાં એવું મશગુલ થઈ ગયો હોય એટલે હા પાસ થઈ જાય બધું એમાં. અને જમતા જમતા તો આપણે એ પણ ભૂલી જતા હોય છે કે મને ડાયાબિટીસ થયો છે. જમતા આપણે એ પણ ભૂલી જાય કે મને બીપી થયો છે, કોલેસ્ટ્રોલ થયો છે. પછી ભૂલમાં ને ભૂલમાં આપણે લાડુ ખાઈ લે, એક ઇન્જેક્શન લઈ લેશો પાછળથી, એમ ભૂલમાં મિસ્ટેક થઈ જાય. સમતો કે ને, ભૂલમાં મિસ્ટેક થઈ જાય, ખવાઈ ગયો, પછી યાદ આવે કે દવા તો લેવાની બાકી હતી. જમતા જમતા આખી દુનિયા ભૂલી જવાય, પણ બાપા પોતાની જાતને ભૂલી જાય છે. જમતા જમતા એક એક હરિભક્તના નામ ઠામ સહિત જૂની વાત કરે કે સાસરીમાં વખત અમને આ ભોગવતો, બાપા નિર્ગુણ સ્વામી આની સાથે રહ્યા હતા, આની સાથે ફરતા હતા, આમ કરતા કરતા બધા હરિભક્તોને સ્મૃતિ કરાવે છે. એવામાં એક સંત જ્યારે પેલું શિરો પીરસ હતા, બાપા એની પર નજર ગઈ અને એ વખતે પેલા જગમલ ભીખા એના ડીશમાં એક પથ્થર વાડકીમાં આખો વાડકો ભરી અને શીરો પીસ દીધો. બાપાએ પેલા સંતને પાછા બોલાવ્યા કે ગજમલભાઈને તો ડાયાબિટીસ થયો છે, માટે એ વાડકી પાછી લઈ લો, થોડીક ચપટી રાખજો શીરો પ્રસાદી રૂપે, અને આ સૂરણનું શાક છે લઈ જાઓ. બાપા પોતાના થાળમાંથી સૂરણ શાક, એમના બાપાને યાદ રહ્યું કે આ ભાઈને ડાયાબિટીસ છે. ડાયાબિટીસ એમને થયો છે એમને ક્યારે ખબર પડી? આગલી સાલ આ ખાનદેશના બધા હરિભક્તો બોચાસન આવેલા ગુરુ પૂર્ણિમા કરવા માટે. એ ગુરુ પૂર્ણિમામાં 60,000 હરિભક્તોને બાપા ચરણ સ્પર્શ દર્શન આપે છે. એ 60,000 હરિભક્તો લાઈનમાં આવતા હતા એ વખતે મોઢે મોઢે વાત થઈ જ નથી. એ આ ગજમલભાઈ આવ્યા, એમની તબિયત થોડીક નરમ લાગી એટલે બાપા તે વખતે ના પૂછ્યું. એ ભાઈ નીકળી ગયા, બાજુમાં એક સંત હતા કે આ ગજમલભાઈનું શરીર સાવ લેવા ગયું, શું થયું છે? સંતો દ્વારા એમને ખબર પડી કે ગજમલભાઈને હવે ડાયાબિટીસ થયો છે. એવા 60,000 હરિભક્તો લાઈનમાં આવી ગયા. બીજા હરિ એવા પેલા જોયા, ઓળખ્યા, નોંધ્યું કે તબિયત નરમ થઈ ગઈ છે, બસ પૂછવાની તસ્દી લીધી કે કેમ તબિયત નરમ થઈ ગઈ છે. અને એમાં વખતે યાદ રહ્યું કે એમને ડાયાબિટીસ તો છે. બીજા વર્ષે જ્યારે ખાનદેશ પધારે છે ત્યારે યાદ રહ્યું કે આ ડાયાબિટીસ છે, એમને શીરો ના આપતા સૂરનું શાક આપો. આટલી આપણે ભૂલી જઈએ કે બાપા કેટલું કેટલું યાદ રાખે છે. બાપાની જે યાદની જે લિસ્ટ છે ને એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે યાદ રાખવાનું હતું જ નથી. એવા બધા જબરજસ્ત પ્રસંગો. બાપા દિલ્હીમાં હતા ગયા વર્ષે અને લોબીમાં જ બાપા નીકળતા હતા. એમાં એ વખતે દિલ્હીના એક કસ્ટમ્સ કમિશનર આવ્યા, એસકે પાંડે. બાપા એકદમ હેતવાળા પેલા અમદાવાદ હતા, અમદાવાદમાં બાપાને ઓળખતા હતા. ત્યાં લોબીમાં જ બાપાને બહુ ભાવથી મળ્યા અને બાપાને વાત કરી આ પાંડેએ કે સ્વામી મારે કિડનીનું ઓપરેશન કરવાનું હતું, મેં તમારા આશીર્વાદ લીધા હતા, આપના આશીર્વાદથી હવે એક કિડની કાઢી નાખી છે પણ બધું બરાબર છે. હવે બાપાએ આશીર્વાદ આપ્યા. બાપા પછી ત્યાં કીધું કે વાંધો ને, એક કિડનીથી પણ ચાલી શકે એમ છે, કે ઘણા બધાને ખાલી એક કિડની ઉપર જ શરીર ચાલતું હોય છે. એવામાં લોબીમાંથી સિદ્ધેશ્વર સ્વામી પસાર થતા હતા થોડુંક દૂર. હવે તરત તમને નજીક બોલાવ્યા, નજીક બોલાવી અને પાંડે સાહેબ સાથે ઓળખાણ કરાવી કે જો અમારે સિદ્ધેશ્વર સ્વામી છે, મુંબઈમાં બધી સેવા કરે છે. બાપાએ કીધું કે અમને પણ એક જ કિડની છે. અને પેલા પાંડે સાહેબે પૂછ્યું કે એમ તમને પણ એક જ કિડની છે, કે તમને તમારું ઓપરેશન ક્યારે કરાવ્યું? સિદ્ધેશ્વર સ્વામી કહે કે 22 વર્ષ પહેલાં. આજુબાજુ સંતો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. આમ પ્રસંગ વાંચ્યો પછી મને ખબર પડી કે સિદ્ધ સ્વામીને કઈ જ કીધી છે, મને ખબર જ નથી. બાપાએ યાદ રાખેલું 22 વર્ષ પહેલા આ સિદ્ધેશ્વર સ્વામીનું ઓપરેશન થયું, એમને એક જ કિડની છે. આ પાંડે સાહેબ આવ્યા ત્યારે એમને યાદ કરાયું કે અમને પણ એક જ કિડની છે. આવો બાપા 22 વર્ષ જૂનું એક પ્રસંગ બધા યાદ ત્યાં કર્યો. બાપા ગોંડલ માતા અને એક હરિભક્તો મુલાકાત માટે આવ્યા અને બાપાએ સામેથી બોલાવ્યા કે આવો લાભુભાઈ. બાપા પછી સંતોને પરિચય આપે છે કે આ લાભુભાઈ કોણ તમે જાણો છો? કે આ ભટ્ટ સાહેબ, કે પેલા પુરવઠામાં પોતે નોકરી કરતા હતા. 20 વર્ષ પહેલા એમનો હાથ ભાંગેલો અને યોગી બાબા પાસે આવેલા. એક્સરે પાડા, પેલા તો ડૉક્ટર પાસે એક્સરે પડાવવા ગયા. ડૉક્ટરે એક્સરે જોઈને એવું કીધું કે તમારો હાથમાં ઓપરેશન કર્યા વગર સાજો થશે જ નહીં. પેલા કે એક્સરે પાડું, પેલા મારે યોગી બાપાને પૂછવું પડે. ગોંડલ આવ્યા એ વખતે યોગી બાપા પોતે બીમાર, એટલે બધી દર્શનની કંઈ વ્યવસ્થા મેળ પડે એમ નહોતો. બાપાને ખબર પડી પ્રમુખ સ્વામીની એ વખતે, એટલે બાપા કહે છે કે એ વખતે હું હાથ પકડી અને યોગી બાપાને દર્શન કરવા લઈ ગયો. યોગી બાપા એમને હાથમાં હાથ રાખી, આખા હાથમાં હાથ ફેર્યો અને ફરી જ્યારે ઓપરેશન એક્સરે કરવા માટે ગયા, ડૉક્ટરે કીધું કે તમારો હાથ સાજો થઈ ગયો, હવે ઓપરેશન જરૂર નથી. કે એ આ ભટ્ટ સાહેબ, લાભુભાઈ ભટ્ટ. એ વખતે બાપાએ યાદ રાખેલું કે 20 વર્ષ પહેલાં તમારો હાથ ભાંગેલો, આજે કેમ છે? આ હાથ 20 વર્ષ પહેલાં જે એક્સિડન્ટ થયું બાપાએ ત્યાં યાદ રાખ્યું. આ તો કેટલાક દૈહિક પ્રશ્નો છે, પણ જે આપણે કૌટુંબિક પ્રશ્ન હોય, ક્યારેક કોઈક ધંધાકીય પ્રશ્ન હોય, એ પણ બાપા પોતે યાદ રાખ્યા. બાપા 87 સાલમાં મુંબઈ હતા અને પાલામાં વિષ્ણુપ્રસાદ હોલમાં પારાયણની પૂર્ણાવતી હતી અને પૂર્ણાવતી પછી બધા વ્યક્તિગત દર્શનમાં બધા હરિભક્તો આવતા હતા. એવામાં એક બોરીવલી વાળા હરિભક્ત આવ્યા. હવે એમને ઉતાવળ, તેમણે જવાનું તો નોકરીએ અને બાપાને અંગત મળવા માટે એમને ત્યાં સમય નહોતો, પણ મળવું પડે એમ એક કાર્ય જરૂરી હતું. કરવું શું? એટલે ઉતાવળમાં એક નાની કાપલી લીધી, કાગળનો એક ખાલી ટુકડો જ, અને એમાં ઉપર જેવા તે 2-4 વાક્ય લખી અને બાપાના ખોળામાં આપણે મૂકી દેશું અને પછી હું નીકળી જાઉં, બાપા પછી સાથે કંઈક ખોળી લેશું. હવે ઉતાવળમાં એમના ખોળામાં ચિઠ્ઠી પોતે ફેંકી, ચિઠ્ઠી આમ ફેંકીને જતા રહ્યા. હવે જ્યારે ચિઠ્ઠી મૂકી ત્યારે બાપા કોઈ બીજા હરિભક્ત સાથે વાત કરતા હતા. બાપાનું ધ્યાન પણ ના ગયું કે કોને કેવા હરિભક્તે મારા ખોળામાં ચિઠ્ઠી મૂકી. આજુબાજુ સેવકો પણ એટલા બધા બીજા કારમાં પડ્યા હતા, એટલી બધી હરિભક્તની ભીડ. બાપા જ્યારે ઊભા થયા અને ચિઠ્ઠીમાં પછી નામ ઠામ નહીં, હું કોણ છું, ક્યાંથી આવું છું, શું સંદર્ભ, કશું જ નહીં, ખાલી 2-4 અધૂરા વાક્ય લખેલા. એમાં જ્યારે ઊભા થયા બાપા મુલાકાતમાંથી, ખોળામાંથી ચિઠ્ઠી નીકળી, વાંચી કે આ કોણ છે, શું છે. એ 2-4 અધૂરા વાક્યમાંથી બાપાએ ડીસી સાહેબને કીધું કે આ રાખી મૂકજો, કે આ તો પેલા આપણા પેલા નહીં બોડીવાલાવાળા, કે એમનો પત્ર પણ ઘણા વખત પેલા સારંગપુર આવેલો, કે એમનો છોકરો એમને એ વખતે આમંત્રણ આપેલું કે આપ અમે પધારજો, ત્યારે ખાસ મારા છોકરાને મળજો, મારા છોકરાનું જે ડ્રગ્સનું વ્યસન છે આપણે મુકાવવાનું છે. એ આ 2-4 વાક્યમાંથી બાપાએ યાદ રાખેલું કે સારંગપુર એમનો પત્ર આવેલો, ની પોતે બોરેવલીના છે, એમનો છોકરાનું ડ્રગનું વ્યસન છે, અને એમની વિનંતી કરેલી કે જ્યારે આપ બોમ્બે પધારો ત્યારે મારા છોકરાના વ્યસનમાંથી મુક્ત તમે કરજો. અડધી ચિઠ્ઠીમાંથી બાપાએ ત્યાં યાદ રાખેલું. ઈચ્છો તેનો એક પ્રસંગ છે. લંડનનો એક નાનો કિશોર, 17 વર્ષનો કિશોર, નામ યોગેશ, એને બાપાને પત્ર લખ્યો. પત્રમાં ઘરના સંબંધમાં કે પ્રશ્ન હતો, એ પત્રનો જવાબ બાપાએ પાછો મોકલ્યો પણ ખરા, અને પછી ઘરમાં બધું શાંત થઈ ગયું. 80 સાલમાં બાપા ફરી ત્યાં લંડન પધારે છે. સ્વાગત સભા થાય છે. સ્વાગત સભામાં હરિભક્તની લાઈન આવે છે મળવા માટે. એ લાઈનમાં યોગેશ આવે છે. બાપાએ તરત એનો હાથ પકડી અને પૂછ્યું, કેમ છે, ઘરમાં બધું બરાબર છે ને? યોગેશ પોતે ભૂલી ગયો હતો કે મેં 2 વર્ષ પહેલાં પત્ર લખેલો, એનું સમાધાનમાં થઈ ગયું, હવે કે યાદ કરવાનું હતું જ નહીં. 2 વર્ષ પછી પણ સાહેબ બાપાએ યાદ રાખ્યું અને પૂછ્યું, ઘરમાં કેમ છે બધું? વિચાર કરો, 2 વર્ષમાં તો કેટલા પત્રો બાપાએ લખ્યા હશે, કેટલી મોટી મોટી મિટિંગો થઈ હશે, મોટી જાહેર સભા થઈ હશે, મોટી વીઆઈપીની મુલાકાત થઈ હશે, કેટલા મોટા મોટા ફંક્શન થઈ ગયા હશે. 2 વર્ષ પછી પણ એક નાના કિશોરના ઘરના પ્રશ્ન બાપાએ યાદ રાખ્યો. એ છોકરા એટલા દિનમાં બાપા વસી ગયા હતા, 81 સાલ પોતે દીક્ષા લીધી, આજે વર્ષોથી પોતે અમદાવાદ મંદિરમાં સેવા કરે છે. એમનું નામ મુકુંદચરણ સ્વામી. એક નાના યુવકના ઘરના પ્રશ્ન બાપા એટલા જ પ્રેમથી પોતે યાદ રાખી શકે છે. પિન્ટુ અજમેરનો એક પ્રસંગ છે. પિન્ટુ અજમેર આપણા મુંબઈના સન્નિષ્ઠ હરિભક્ત, એમનો દીકરો અજમેર કુટુંબનો, એમને બાપાને પત્ર લખ્યો આશીર્વાદ માટે કે મારી પરીક્ષા આવે છે આ તારીખોમાં, તો આપ ખાસ મને આશીર્વાદ આપજો. બાપાએ આશીર્વાદનો પત્ર તો લખ્યો. એ જ દિવસોમાં બાપા ત્યાં મુંબઈ હતા બાપા ત્યાં સવારે દર્શન કરવા આવે છે ઠાકોરજીના, ઘનશ્યામ મહારાજ ઘર હાથ જોઈને ઉભા છે. બાપાએ અંદર પૂજારીને વિનંતી કરી કે મને પ્રસાદનું પુષ્પ આપો ઘનશ્યામ મહારાજના હાથમાંથી. એ પુષ્પ લે છે, બાપા ત્રણેય કણમાંથી પસાર થઈને પાછા બહાર આવે છે. એ વખતે ઘુમ્મટમાં બધા હરિભક્તો હતા. એ ઘુમ્મટમાંથી બાપાએ રસિકભાઈને બોલાવી અને પુષ્પ આપ્યું અને કહેજો કે આજે પિન્ટુને, આજે બાપાએ પુષ્પ આપીને કીધું કે પિન્ટુને અત્યારે પરીક્ષા ચાલે છે, એનો પત્ર આવ્યો હતો, એમને કહેજો બાપાએ ખાસ યાદ કર્યા છે ઘનશ્યામ મહારાજે પ્રાર્થના કરી છે, આ ઘનશ્યામ મહારાજનો ફૂલ આપણે મોકલીએ છે. આવા એ પત્ર તો જો આપી દીધો હોય જવાબ મારે યાદ રહે, પણ આપ્યા પછી પણ પત્ર જવાબ આપ્યા પછી પણ યાદ રહે, પત્ર લખી નાખ્યું ભૂલી ગયા એવું નહીં. એ નાના બાળકની પરીક્ષા કઈ તારીખમાં આવે છે, એના ફાધર અહીંયા બેઠા છે આપણે ત્યાં દર્શન કરવા જાય ત્યારે યાદ આવું, ટાઈમે યાદ આવું એ પણ અગત્યનું છે ને. અને પુષ્પ મંગાવીને ખાસ તસ્તરીને આપવું એ પણ એક મોટી વાત છે. બાપા સાઉથ આફ્રિકાથી, બાપા ભારતમાં જ હતા એ વખતે, સાઉથ આફ્રિકાથી એક આપણા VS રામા નામના એક હરિભક્ત છે, એમને પત્ર લખ્યો અંગ્રેજીમાં. બાપાએ બધી પૂછપરછ કે અંગ્રેજીમાં કોણ કોનો પત્ર છે, પેલા સહેક સાથે વાત કરી સ્વામી VS રામા નામના એક હરિભક્ત છે સાઉથ આફ્રિકામાં રહે છે. બાપા કે ગયા વખતે પત્ર લખ્યો ત્યારે ગુજરાતીમાં લખ્યો હતો, હવે કેમ અંગ્રેજીમાં લખ્યો? બાપા એ પણ યાદ છે કે ગયા વખતે પત્ર લખ્યો ગુજરાતીમાં લખ્યો, એટલે આખો કનેક્શન છે બાપાને. એમ આખી સિરીઝ કેમ એકવાર પત્ર જવાબ તો ભૂલી ગયો, એનું જે આખો અમુક વાર તો કેસ તો આમ કન્ટિન્યુઅસ કેસ ચાલે કરે ને, પેપર બધા રજૂ થતા જાય એમ. બાપા આમ જાણે ડોક્યુમેન્ટ્સ બધા સાચવતો હોય ને, બાપા માટે ડોક્યુમેન્ટ્સ છે બધી એમ, રિયલ હિસ્ટોરિકલ બધા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ એમના માટે, ફક્ત ખાલી પેલા ઉપર છેલો ઇન્ફોર્મેટલ નથી. એ પત્રમાં બાપા યાદ કે ગયા વખતે ગુજરાતીમાં હતો, આ વખતે કેમ અંગ્રેજીમાં લખ્યો? બાપા મુંબઈમાં હતા અને ત્રીજા માળે પોતે વોકિંગ કરતા હતા, સાંજનો સમય હતો અને એ વખતે અમેનેટથી ફોન આવ્યો. બાપા ચાલતા ચાલતા ફોન ઉપર વાત કરે છે. બાપા કહે છે કે તમે પેલા બેંકમાં નોકરી કરવા રહી છે ને, તમે બેંકમાં નોકરી કરો છો ને? કે હા. કે તમારો પત્ર મળી ગયો છે, આશીર્વાદ છે, કામ થઈ જશે, જાઓ. વોકિંગ કરતા કરતા બાપાના ત્યાં હરિભક્તનો સંદર્ભ ફોનમાં પણ સંદર્ભ ટાંક્યો કે તમારો પત્ર મળી ગયો છે, અમે આશીર્વાદ લખી પણ નાખ્યો છે, જાઓ તમને આશીર્વાદ છે. હવે આ તો બધું બહુ અઘરું છે યાદ રાખવું, પણ કદાચ એક બે વસ્તુ હોય તો આપણે યાદ રહે, કદાચ આપણા કુટુંબમાં એક બે છોકરા હોય તો આપણે યાદ રહે, પણ હજારો કુટુંબ છોકરા હોય તો. અત્યારે આટલા બધા હરિભક્તો રોજ સવારની સભામાં આવે છે, રોજ અમુક તો ફેસ આપણા સિમિલર છે ને, જ્યારે આવે ત્યારે આપણે યાદ રહે કે હાજર છે, પણ ના આવ્યા હોય ત્યારે યાદ રહે તો કેટલું અઘરું છે. અત્યારે જે પણ કે આપણે આગળ બધા બેઠા છે હરિભક્ત, આપણે ફેસ આપણે ઓળખીએ છીએ કે વ્યક્તિગત દર્શન માટે આપણે મળીએ છીએ કે હા આપણને રોજ આવે છે, રોજ આવે છે, પણ રોજ આવતો હોય ને ક્યારેક ના આવ્યા હોય એ યાદ હોય કે આ નથી આવ્યા, એ તો બહુ અઘરું છે. બાપા એટલી હદે યાદ રાખે છે, ક્યારેક કોણ કોઈ રહી ના જવું છે બાપાના મનમાં ખાસ એવું. આટલા કદાચ હજારો હરિભક્તની સંખ્યા બાપા એક હરિભક્તને યાદ રાખી શકતા હોય છે. બાબા ફૂલોનો ઉત્સવ હતો ગઈ સાલ 2003 સાલ, 40-50 હરિભક્તો સભામાં આવ્યા હોય, જમ્યા હોય. રંગોત્સવમાં તો કેવી આખી આમ ભીડ હોય, બધા આગળ વધો રંગાઈ ગયા આગળ વધો, એ જ્યારે ચાલતી જ હોય. બાપાને એક બાજુ ઘનશ્યામ બાપુ ને KP સ્વામી અક્ષર સ્વામી કીર્તનો ગાતા હોય, આમ આખું સ્ટેજનું કેવો માહોલ હોય, બાબા રંગતા હોય, બે પિચકારી સાથે હોય, હજારો હરિભક્તો પસાર થઈ ગયા લાઈનમાં, કલાક બાપા સુધી ત્યાં બેઠા હોય, 40-50 હજાર હરિભક્તો પસાર થઈ ગયા છે, બાપા ગાડીમાં બેઠા બેઠા શું યાદ કરે છે કે આરુણી દેખાયો નહીં, ક્યાં ગયો આરુણી ભગત? એ રંગાવાના બાકી રહી ગયા છે, એ ક્યાં ગયા એ બાપાને યાદ હતું. પછી સંતે કીધું બાપા એ તો આજે પેલા સૌરભભાઈ આવ્યા હતા અને પેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમની સરભરામાં હતા એટલે પહેલાં નીકળી ગયા હતા. બાપા કે એ રંગ સાચો, સેવાનો રંગ. બાપાએ એક હરિભ સંતની એ વખતે પણ સંભાળ લીધી, યાદ રાખ્યું કે આ ભાઈ રહી ગયા છે. તાજપુરના પેલા બે હરિભક્ત હતા બાપા, આ લગભગ 2-3 વર્ષ પહેલાંનો પ્રસંગ છે, ફૂલોનો જ પ્રસંગ. બાપા રંગ ઉત્સવ કરીને પાછા ગાડીમાં ઉતારે પધારે છે, એમાં બે તાજપુરના હરિભક્ત સ્વામીશ્રીની ઉતારની પાછળની જગ્યાએ, સર્વસ્વનું જે પાછળનું જે ગાર્ડન છે ત્યાં સેવામાં હતા, ચોકી કરતા હતા પોતે. બાપાને ખબર પડી ગઈ કે આ બે હરિભક્તો રહી ગયા છે. બાપાને એવું કે જરાય કોઈ રહી ના આવજો, કેમ રહી ગયા? પોતાનું ગાતરીઓમાં જે પણ કંઈક રંગ ઢોળાયો હતો, જે ગાતરું ભીનું થયું હતું, બાપા ત્યાં આવી અને ગાતરીઓ નીચવી અને બે ટીપા તો બે ટીપા પણ બે હરિભક્તોને માથે એ પાડ્યા. એ હરિભક્તોને હૃદય ભીંજવા માટે બે ટીપા કાફી હતા, એમનો સ્મૃતિપટ ભીંજવા માટે, તરબોળ કરવા માટે બે ટીપા કાફી હતા. સાંઈ બાપા આવા નાના હરિભક્તોને પણ ક્યારેય ચૂકતા નથી, દરેકને પોતે યાદ અવશ્ય રાખે છે. 80ની સાલમાં બાપા ત્યાં 70મી જન્મજયંતિ હતી બાપાની, 90ની સાલમાં સારંગપુર, એ વખતે બાપા જન્મજયંતિ સભામાં પોતે પત્ર લેખન કરતા હતા, વાંચન કરતા હતા. બાજુમાં PD સ્વામી ઊભા હતા, PD સ્વામી બોલાવીને પૂછે છે કે પેલા કલકત્તાવાળા આપણે કાંતિભાઈ અજમેરા આવવાના હતા, આવી ગયા? કે જુઓ તો આટલી મોટી સભા ત્યાં હાજર છે, કઈ રીતે ગોતવા? PD સ્વામી કે હું જોઉં. બે જણા બેઠા બેઠા જોઈ છે કે કાંતિભાઈ અજમેરા આવ્યા છે કે નહીં. PD સ્વામી તો ના જ ગોતી શક્યા, બાબા કેવો જો, ઓલ્યા છેલ્લા થાંભલે નથી બેઠા કે કેમ બહુ પાછળ બેઠા છે, એમને આગળ બોલાવી લો. આવડી મોટી સભામાં બાપા યાદ કરે છે કે હરિભક્ત આવવાના છે, ક્યાં કેમ દેખાતા નથી, ત્યાં બેઠા છે. એમની નજર બહાર કોઈ વ્યક્તિ નહીં જઈ શકતી નથી. એમનો એક પ્રેમ છે બાપા, નાનામાં હરિભક્તને અવશ્ય યાદ કરતા જ હોય છે. કોઈ ક્યારેક કોઈ રહી ગયું હોય તો બાપા ખાસ યાદ કરાવડે અને બોલાવડાવે. યોગી શતાબ્દીનો પ્રસંગ છે, જ્યારે બધા સ્વયંસેવકો જે પણ જે તે વિભાગમાં સેવા કરતા હતા એ લોકોનો સમયનો અંત આવે ત્યારે વિભાગવાર એ લોકોનો ફોટો સેશન હતો સ્વામી બાપા સાથે. આપણે જે ઓફિસ બ્લોક હતો તેની બરાબર વચ્ચોવચ્ચ ગાર્ડન જેવું હતું, યોગી બાપાની મૂર્તિ હતી, બાપા ત્યાં બેસતા અને બધા હરિભક્તો લાઇનસર બધા ગોઠવાઈ જતા. એમાં રસોડા વિભાગનો વારો આવ્યો. હવે સમયમાં તો રસોડા વિભાગ આપણો તો બહુ જ અગત્યનો વિભાગ કહેવાય, એટલે સૌથી વધારે કદાચ હરિભક્તો રસોડા વિભાગમાં હોય સ્વયંસેવકો. હવે ચરોતરના બધા સ્વયંસેવકો હતા, બાપા ત્યાં પધારે છે, બધા સ્વયંસેવકો ગોઠવાઈ ગયા છે. બાપા ખાલી એક નજર જ કરે છે, આમ એક આમ ગ્લાન્સ, તરત પૂછ્યું, અરવિંદ કેમ દેખાતો નથી, અરવિંદ ક્યાં ગયો? બધા સંતો કે સ્વામી આવી જ ગયો છે, તમે જો. બધા સંતો ભેગા મળીને જોયું કે અરવિંદ જ રહી ગયો હતો, બધા જ આવી ગયા હતા, ખરેખર રહી ગયો હતો. બાપા કે બોલાવો. બાપા 4-5 મિનિટ ઉભા રહ્યા રાહ જોઈ, જ્યાં સુધી અરવિંદ કંઈક સેવામાં જશે છોસડામાં, એને બોલાવ્યો કે બાપા તારી રાહ જોઈ તો આવી જા જલ્દી, સેવા પછી કરજે. બાપા ત્યાં રાહ જોઈ, અરવિંદ આવ્યો, ગોઠવાઈ ગયો, પછી કે હા અરવિંદ ક્યાં ગયો તો કેમ દેખાયો નહીં, ચાલ ગોઠવાઈ જા. એમ કહીને બાપા પછી ફોટો પાડ્યો. એક હરિભક્તો, હવે આટલા હજાર હરિભક્તોમાં, આ તો ખાલી હજાર આપણે બોલીએ, 17,000 હરિભક્તો સ્વયંસેવક હતા, એમાંથી તો 800-1200 તો હશે જ રસોડામાં. એક ખાલી નજર ફેરવીને ખબર પડી કે અરવિંદ રહી ગયો છે. અને બાપાની એવી દ્રષ્ટિ હોય છે ને, જે રહી ગયું નહીં યાદ આવે, સંતોનો તો એના અઢળક અનુભવ છે, પણ જે રહી ગયું હોય ને એ જ બાપા યાદ કરે. બાપા રાત્રિ ભોજન કરતા, આ ગઈ સાલનો પ્રસંગ છે, સોરી 2001નો પ્રસંગ છે. બાપા રાત્રિ ભોજન કરી રહ્યા હતા અને એ વખતે પ્રકાશનું વાંચન ચાલતું હતું. એ વખતે પ્રકાશમાં સાંકળીમાં જે નવ મંદિર થયું હતું એમાં જે હરિભક્તોએ જે વિશેષ યોગદાન આપ્યું હોય એના એક નામાવલી ચાલતી હતી. નામાવલી બધી લખાણી વંચાણી એમ બાપાએ તરત જ જમતા જમતા યાદ કર્યું કે કદોડદાના એક તુલસીબાનું નામ રહી ગયું છે. બાપા જમતા જમતા યાદ આવ્યું કે કદોડદાના એક તુલસીબાનું નામ રહી ગયું છે. આ વિચાર કરો, આવા સમય જમતા જમતા, એ વખતે આપણું ધ્યાન રહે જ નહીં, એકાગ્રતા ના રહે, આજુબાજુ કેટલી વાતો ચાલતી હોય, છતાં પણ આખા લિસ્ટમાં કોનું નામ રહી ગયું છે નામ આવે તો આપણે કહીએ હા બસ આ ભાઈ આપણે હા માથું હલાવીએ કે આ બરાબર છે, રહી ગયું એ પણ યાદ રહે. બાપા 87ની સાલમાં બચાસન આવ્યા. આપણે કહે છે કે 87-88ની સાલમાં તો ગુજરાતમાં ભયંકર ત્યાં દુષ્કાળ હતો, એટલે આપણે સંસ્થા દ્વારા 4 કેટલ કેમ્પ કરવામાં આવ્યા હતા. બોચાસનમાં પણ 1 કેટલ કેમ્પ કરવામાં આવ્યો હતો. બાપા ત્યાં બોચાસનમાં ખાલી 1 જ દિવસ માટે આવ્યા હતા. બાપા સીધા પછી ત્યાં પરદેશ જવાના હતા, ઇંગ્લેન્ડ અમેરિકા બધે. હવે એવામાં બાપાને ઈચ્છા હતી કે આપણે જતાં જતાં પણ કેટલ કેમ્પ જોતા જઈએ. સવારથી એમના મનમાં હતું, પણ બધા પત્રો ને હરિભક્ત મુલાકાત ને ફોન ની મીટિંગમાં છેલ્લી ઘડી એવું જ હોય એટલે જવાનું જ નહીં. નીકળતા બાપા વડોદરા આવવાના હતા. અહીંયા નીકળતા બાપા કીધું કે આપણે ત્યાં અડધી મોડી રાત્રે પણ ત્યાં કેટલ કેમ્પમાં જઈ આવે, ત્યાં જાય છે, બધી પૂછપરછ કરે છે, વ્યવસ્થા જોઈ છે, માર્ગદર્શન આપે છે. અને કેટલ કેમ્પમાં જે પણ સ્વયંસેવકો સેવા કરતા હતા એ લોકોમાં બાપાએ ત્યાં દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા. એમાં એક પેટલાદનો મિલન હતો, એના પણ એ લાઈનમાં આવી ગયો, બાપાને દર્શન લઈ લીધા. બાબા પછી પરદેશ ગયા. પરદેશથી આખી જે યાત્રા બધી થઈ એ વખતે તો ત્યાં ભાવસર કોમર્સમાં પણ ત્યાં સન્માન થયું, ત્યાં કેટલી શહેરની સિટીને પણ ત્યાં સન્માન થયું, કેટલા મોટા મોટા ફંક્શન થયા, જાહેર સભા થઈ, એ બધો જ આખો કાર્યક્રમ, ભરચક કાર્યક્રમ કરીને બાબા પાછા ભારત આ પધારે છે. એવામાં આ દુષ્કાળનું વિશેષાંગનું પ્રકાશ આવ્યું અને બાપા બોચાસન હતા લગભગ, અને એ વખતે એ પ્રકાશનું વંચન ચાલતું હતું. એ વિશેષ આંકમાં બધી માહિતી આવતી હતી કે આ કેટલ કેમ્પમાં આટલી આપણે વસ્તુ આપી, આટલા આંકડા કઈ માહિતી હતી. એમાં ભેગા ભેગા સ્વયંસેવકની પણ યાદી આવી. એવામાં બાપાએ યાદ કર્યું કે લે કે આપણે પેટાનો નિમિલન જ રહી ગયો. બાપા પરદેશ ગયા પહેલાં આમ ઉડતી મુલાકાતમાં રાત્રે સ્વયંસેવકોને જે મળ્યા હતા એમાં યાદ રહી ગયું કે આ પેટલાદનું મિલન છે. વચ્ચે આખી પરદેશી યાત્રા થઈ ગઈ અને પાછા આવીને વિશેષ અંગમાં નામ એ રહી ગયું છે. બાપાને યાદ આવી ગયું કે પેટા તો મિલન જ રહી ગયો, કેમ નામ રહી ગયું. આ તો કદાચ આપણો સત્સંગી કહેવાય, પણ કોઈ બહારનો માણસ રહી ગયો સત્સંગ માટે સેવા કરી હોય એનું પણ બાપા નામ અચૂક યાદ રાખતા હોય છે. બાપા 95 સાલમાં લંડન હતા. એ વખતે મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ અને એનો જબરદસ્ત ઉદ્ઘોષ થયો, આખા બધા ટીવી ચેનલમાં અને છાપામાં દેશ પરદેશમાં આવવા માંડ્યું. બાપા સવારે કંઈક જમતા હતા, સવારનો કંઈક ખ્યાલ નથી પણ જમતા હતા બાપા. એ વખતે બધા સમાચાર જે છાપામાં આવતો તેનું બધા સંતો નિરૂપણ કરતા હતા કે બાપા આ છાપામાં આવું આવું આવું આવું. નિરૂપણ કરતા કરતા બાપા એક વાત યાદ કરી કે આમાં નાઇજરનું નામ કેમ નથી, કે આપણા હવેલીના જે આર્કિટેક્ટ છે એ નાઇજર છે, કે એનો ઉલ્લેખ આવવો જોઈએ કે નહીં, કે સંતોનું નામ આવે છે, આના નામ આવે છે, આપણા હરિભક્તનું નામ આવે છે, કે નાઇજરનું નામ રહી ગયું. કે આ હવેલીનું બાંધકામ કરવા માટે, ડિઝાઇન કરવા માટે ભારત બે વાર આવી ગયો, આટલી સરસ અને હવેલીનું બાંધકામ કર્યું, ડિઝાઇન કર્યું, એનું નામ રહેવું જ આવી જવું ને. બાપા સંતને કે તમે તપાસ કરો નામ કેમ નથી આવ્યું, કે આપણા તરફથી રહી ગયું, આપણા તરફથી રહી ગયું હોય તો ખાસ યાદ રાખો, નેક્સ્ટ ટાઈમનું નામ આવવું જોઈએ. એક પરદેશી માણસનું પણ નામ રહી ના જવું જોઈએ. એના બાપાએ પણ ત્યાં ટકોર કરી સંતોને યાદ રખાવ્યું, યાદ કરાવડાવે. આપણે ભૂલી ગયા હોય તો નથી ભૂલતા, યાદ કરાવે. આટલી બધી ભીડમાં બધે યાદ કરાવતા હોય છે. બાપા 95 સાલમાં બોમ્બે હતા, ગુરુપ્રમનો ઉત્સવ હતો અને સવારથી હજારો હરિભક્તની ભીડ, મોટા મોટા VIP મળી ગયા. પહેલા મહિપત ભાઈ શાહ મળી ગયા, પછી ત્યાં એમ મીટિંગ થઈ, બાપા અહીંયા કેશુભાઈને પણ ફોન દ્વારા મળી લીધું, પછી બોચાસનમાં 18,000 હરિભક્તોની ત્યાં સભા થઈ હતી ગુરુપ્રમની, એ લોકોને ફોન દ્વારા આશીર્વાદ આપી દીધા. સભામાં આવ્યા એ વખતે બાપાના જ ગુણગાન ગવાયા, અરુણભાઈ ગુજરાતી પણ હાર તોર કરી, મોટા મોટા VIP પણ આવેલા ત્યાં, મધુભાઈ ઠક્કરે બાપાને ત્યાં ટાટા સુમોની ત્યાં ભેટ ધરી. એ વખતે 6,000 હરિભક્તોને બાપા ત્યાં મળે છે, એ લોકોને આશીર્વાદ આપે, ચરણસ્પર્શ કરાવડાવે છે. સાંજે પછી આ સવારનો કાર્યક્રમ, સાંજે પાછા ફરી સભામાં આવે છે, રાત્રે ભોજન કરે છે, રાત્રે મુલાકાત થઈ ગઈ, પોઢવા જાય છે. આટલો આખો દિવસનો ભરચક કાર્યક્રમ, પોઢતા પોઢતા બાપા સામે બેઠાલા એક નાનકડો કુમારી દવેને કહે છે કે સવારે કેમ દેખાયો નથી, કે સવારે તને ગોતો છું, સવારે કેમ તું દેખાયો નહીં. આટલા ભરચક દિવસના કાર્યક્રમમાં પણ આટલા નાના મોટા કામ કર્યા, બાપા સવારનું યાદ કરે છે કે કુમારી તું કેમ દેખાતો નથી, સવારનું તને યાદ કરું છું. બાપા આવા પણ કેટલાક પ્રસંગો છે યાદ કરતા આવે. એડિસની સામે બાપા ત્યાં અમેરિકા હતા, સાનફ્રાન્સિસ્કો આવ્યા. સાનફ્રાન્સિસ્કોમાં ઈશ્વરભાઈ કોઠારીના જે પ્રિન્ટિંગ પ્રેસમાં એમનો સન રમેશ, એની પ્રિન્ટિંગ પ્રેસ, અને ત્યાં ઘરે પધરામણી, ઓફિસ પ્રિન્ટિંગ પ્રેસમાં પધરામણી કરે છે. રમેશને મળે છે અને બાપા કહે છે કે અરે રમેશ તું ક્યાં હતો, આખું અમેરિકા તને ગોતી વળ્યા, મેં આખું અમેરિકા તને ગોતી વળ્યા, તું ક્યાં હતો. આવા એક બાપાને મનમાં યાદ રાખી જાય, રમેશ મળવાનું બાકી છે, મળવાનું બાકી છે. જ્યારે મળે ત્યારે પછી એને યાદ કરાવે કે તને અમે ગોતા હતા, તું મળી ગયો. ક્યારેક આપણે આવ્યા હોય તો તરત યાદ કે તમે તમારા ઘરે મેં દેશમાં જઈ આવ્યા, અથવા દીકરો પાસ થઈ ગયો અને પત્ર આવી ગયો, અમે આશીર્વાદ પત્ર મોકલી દો, તમારા દીકરાને ઘરે જન્મ થયો છે અને અમે નામ અપાવી દીધું, તમારા પેલા ફલાના ભાઈ તમારો સાડો છે ને એના ગામમાં અમે જઈ આવ્યા, તમારા ભાઈ નવી પી ટ્રેક્ટર લીધી છે ને એને પણ અમે પ્રસાદીને કર નાખી, પેલા ભાઈનું તમારું એ તમારા સંદર્ભમાં પણ એ યાદ રાખે. બાપા 74 સાલમાં અમેરિકા હતા અને એ વખતે નવા નવા અતુલભાઈ અજમેરા ત્યાં અમેરિકામાં નોર્થ કેરોલિનામાં અભ્યાસ કરવા માટે ગયા હતા. બાપા કેટલા વખતથી ત્યાં વિચરણ કરતા હતા પણ અતુલભાઈનો કંઈ મેળ ના પડ્યો, એટલે બાપાએ કેસને યાદ કરાવ્યું કે અમારો અતુલ ખોવાયો છે, એની શોધ તમે કરી લાવો. બાપાને કેટલો આત્મીયતા કે અમારો અતુલ ખોવાયો છે, ક્યાં છે કે તમે શોધ કરી લાવો. સમાચાર મળતા મળતા અતુલભાઈ ત્યાં દોડતા દોડતા ન્યુયોર્ક આવ્યા. એ વખતે બાપા ત્યાં ન્યુયોર્કમાં ત્યાં જમવા માટે બેઠા હતા, થાળ આવી ગયો હતો. બાપા ત્યાં ઊભા થઈ અને અતુલભાઈને ભેટી લે છે કે તને કેટલો અમે ગોત્યો, ક્યાં હતો તું. આવી રીતે બાપા યાદ રાખે છે. બાપા એક આવા પણ બીજા કેટલા પ્રસંગો છે, કેટલા થોડાક બે ત્રણ પ્રસંગો ઘણા બાકી છે, આવતીકાલે જોશું, બાકી આમાં તો મેટ પણ નથી. આ બાપા કેટલું યાદ રાખે છે, શું નથી ભૂલતા એનો પણ પાઠ આવે એમ નથી. આપણે જો યાદ રાખીને અમે કાલે, આપણે કાલે આ ભૂલી જશું કે આ પ્રસંગ બાપા યાદ રાખેલા, પણ એની થોડીક આપણે સ્મૃતિ કરશું કાલે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: જ વાત છે, મહારાજ સ્વામી મળ્યા બહુ મોટું કામ છે. આપણે ક્યારેય મળ્યા નથી, ક્યારે અનાદિકાળથી આપણે કેટલા જન્મ લીધા છે પણ આવી પ્રાપ્તિ થઈ નથી. અને એ પ્રાપ્તિ સમજાય એટલી જ વાત છે, આપણને સમજાતી નથી. એટલે આપણે દેહભાવ સખત છે એટલે અને કારણે, અને દેહભાવ અનંત જન્મથી આપણે જકડી રાખ્યું છે એટલે અમારાથી બહાર નીકળતા નથી. પણ મારા સ્વામી મળ્યા છે એટલે ચપટીમાં કાઢી નાખશે, આપણે ખબર નહીં પડે. અને આપણે બધા એકાંતિક ભાવને પામી જઈશું. અને એટલા એટલા માટે જ મહારાજ સ્વામી પધાર્યા છે અને સત્પુરુષ પધાર્યા છે. એમને એટલું છે, ગમે કરે, કોઈને કાઢી નાખે, બોલાવે, બધું કરે, પણ એના જીવનું સારું થાય અને એકાંતિક ભાવને પામે એટલું જ એમનો હેતુ છે, બીજો કોઈ નથી. એટલે આપણે આ બધી ગુરુ પરંપરા, શાસ્ત્રીમાં યોગીયા પણ પ્રમુખ સ્વામી મહારાજ બધું ઘણું સમજાવ્યું છે અને આપણે બધું ઘણું સમજ્યા છે અને ઉપાસના દ્રઢ થતી જાય છે. પહેલાં તો બધું બહુ મહારાજના વખતમાં બહુ તકલીફ હતી. મહારાજ કહે કે આગળ આ વાત બેસ, એટલે અમને આગળ પર છોડ્યા. અને આ એ વાત છે જે મહારાજનો મહિમા કોણ કહે, પોતે જ કહે તો થાય. અને સ્વામી ગુણાતીતાન સ્વામીએ મહારાજનો મહિમા કહ્યો એકદમ છડે ચોક. અને મહારાજે વડતાલમાં સ્વામીને બધા કહે કે આજે આ બધા દ્રષ્ટિ કરો. સ્વામીએ કહ્યું કે જે મારી વાત સાંભળે પાત્ર, ના સાંભળે કુપાત્ર. ઘણા ક્યાં જોવું બોલા, એટલે આટલી વાત ટૂંકમાં કહી હતી. અને મહારાજે સ્વામીનો મહિમા કહ્યો અરસપરસ, એમ કે સ્વામીનો મહિમા કોણ કહે, તો મહારાજે કહ્યું અને સ્વામી મહારાજનો મહિમા કહે. અને પછી સત્પુરુષો, શાસ્ત્રીમાં યોગી આપા, પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, આ બધા આ વાત ધડ કરાવતા ગયા. મહારાજ સ્વામીની વાત ધડ કરાય અને એવી ધડ કરાઈ છે કે આપણા જીવના બેસી ગયા છે. એટલે અને આ દેહને છે, દેહનું તો બધું કેટલું બધું અનંત જન્મ લીધા છે. દેહનું દેહનું તંત્ર તો ચાલ્યા જ કરે છે, એમાં ચમચા આવ્યા નથી. અને દેહનું તો એટલું શુલ્લક છે, નાશવંત છે, તુચ્છ છે, એને અને આત્માને સરખાવી શકાય નહીં. એ અનંત ઘણો આત્મા, અનંત ઘણો દેહથી અધિક છે, પરે છે. પણ આપણે એ દેહભાવથી છૂટી શકતા નથી. પણ આ જ્ઞાન થશે એટલે આપણે પાર પડી ગયા છે. ખરેખર આ પ્રાપ્તિ એટલી મોટી થઈ છે ને, આપણે ન્યાલ થઈ ગયા છે. આ દેહમાં દેહ તરીકે આપણે આ પ્રાપ્તિની વાત કરીએ તો એટલું મોટી વાત છે કે આત્મા રૂપે વર્તીએ તો વાત જુદી છે, પણ દેહમાં વર્તીએ તો એ આ પ્રાપ્તિની વાત સમજાય ને. એટલે બહુ કેફ આ લોકનું બધું કોઈ આ દેહના બધા જે દેહભાવ છે, સામાજિક કૌટુંબિક અને દૈહિક આર્થિક આ બધી સ્થિતિ છે, એ બધું કાંઈ ગણતરીમાં ના આવે. પ્રાપ્તિ એટલી મોટી થઈ છે એટલે આપણે આ દ્રઢ કરવું. મહારાજ સ્વામીની વાત દ્રઢ કરતા રહી. સ્વામી જે મળ્યા છે, જે સત્પુરુષ આપણને મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, એ વાત દ્રઢ કરતા રહી અને એમ જ બધું સમાઈ જશે. એટલે આજે આપણે સમયે પણ આના માટે છે. પ્રમુખ સાહેબ મહારાજની હસ્તીનું જે શરીર એ ગયા પછી પણ કેટલો પ્રભાવ પાડે છે. સ્વામી ધામમાં ગયા પછી રસ્તાઓ ઠેર ઠેર થાય અને બધી બધી જગ્યા પર હતા તો પણ ગયા પછી પણ આટલો પ્રભાવ પાડે છે અને આપણે બધા યાદ કરીએ છીએ અને ગયા જ નથી આટલા લાગે છે આપણે દેખાય આપણને ગયા છે પણ ગયા જ નથી જાય ગયેલો બધું ઠળી પર અને બધું ખોરવાઈ જાય બધું એટલે મહારાજે જે વાત કરી છે એટલે આપણે બળદમાં કેફમાં રહેવું આ લોકનું ઘર બન્યું ના બન્યું આ બધું એ બધું તો શુલ્લક છે એટલે આપણે તો ઇન્દ્રનું બધા ઘણા થઈ ચૂક્યા છે તો આમાં તો શું બાકી રહ્યું હોય છે પણ મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનું આ જે વિષય સુખ છે એ કાંઈ ગણતીમાં નથી એવી મોટી પ્રાપ્તિ થઈ છે એટલે આપણે પ્રાપ્તિ બાજુ ધસતા રહું અને એમાં આપણે ભજન થવું ભજન કરવું બીજું બધું કાંઈ બીજું ના થાય તો કાંઈ નહીં પણ ભજન કરવું ભજન થાય એટલે આપણે બધે બધું આવી ગયું સહન સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान जय। श्री हरे वड़ताल माँ संतों ने विवेक शिखवता करो। हरि भक्तों ने संतों ने એટલે હરિભક્તો તો આવી જ ગયા, આજો કેટલો સુંદર વિવેક છે। આપણે આમ ચપટીમાં કલ્યાણ થાય એ વાત છે। શ્રી હરિ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહ્યું, ભગવાન ગર્વગંજન છે। જેની મતી સંત હરિજનમાં જીવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે। જો અંદર અંદર જ વાત આવી, ભગવાન સુધી તો બહુ છેટું, અંદર અંદર જ। અને મહારાજ ત્યાંથી તમને નિર્દોષ કરી દે એવી વાત છે। ધારણ કર્યું પડે, આ વસ્તુ ધારણ કરવી પડે। જેની મતી સંત હરિજનોમાં જેવી હોય, એટલે આપણે હોઈએ અને સામે હરિભક્તમાં જેવી મતી હોય એવી ભગવાન કહી દે છે। સામે સામામાં અત્યારે હું છું અને સામો કોઈ હોય તો એના માટે જે બુદ્ધિ હોય, જે મતિ હોય, ભગવાન એની એવી કરી દે છે। એટલે તમે સામાને દોષિત ગણો તો ભગવાન તમારી બુદ્ધિ દોષિત કરી દે, કેટલી મોટી ખોટ, લેવા દેવા વગર કે આપણે બીજામાં દોષ પરઠીએ, એનો ધક્કો તમને પોતાને જ વાગે, ઓલાને કાંઈ ના થાય, એટલે જે હોય, પણ કેટલી મોટી ખોટ, લેવા દેવા વગર, કારણ વગર આપણે દોષ પરઠીએ તો આપણામાં દોષ આવે। જેની મતી સંત હરિજનમાં જે હોય તે ભગવાન તેની પણ કરી દે છે। જો તે સંતો ભક્તો અને નિર્દોષ બુદ્ધિ રાખે, જો તે સંતો હરિભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે। આટલું જ અને એમાં ભગવાન રાજી થાય એ બીજી મોટી વાત થઈ, કે આપણે સામાન્ય નિર્દોષ સમજીએ તો ભગવાન તમારી બુદ્ધિ નિર્દોષ થઈ જાય, તમારી મતિ નિર્દોષ થઈ જાય। એક જરાક મોટે પહે થાય જ નહીં, આપણે અનંત જન્મથી બધું કુટા

हिकिड़ी सेवा, सेवा योगी आहे, सेवा में गण आहे। એટલે આ સત્સંગમાં આ જ કરવા જેવું છે, અહીંયા આવીને ખોટ ખાઈએ, ભગવાનને કુરાજી કરીએ, એ કેવી વાત કહેવાય? અનંત જન્મના પુણ્ય આપણે ભગવાન મળ્યા છે, એને રાજી કરવાની, રાજી કરવાના કે કુરાજી કરવાની? અનંત જન્મ પહેલી જ વાર મળ્યા છે, હવે કામ કરી લેવાનું, કામ કરી લેવા જેવી વાત છે। અને જો આ લોકોનો અવાજ 10 ગણો હોય અને મારો અવાજ 8, તકલીફ આવશે। દોષ ગ્રહણ કરતો હોય તો તેનામાં બધા દોષ આવીને વસે છે। કેવી વાત છે આ! દોષ ગ્રહણ કરતો હોય કે આ આવો છે, આવો છે, આવો છે, આવો છે, તો તમારી બુદ્ધિ ભગવાન એવી જ કરી દે, આવો છે, આવો છે, આવો છે, આવો છે, એનો પડઘો રિબાઉન્ડ થાય છે। તમે જે બુદ્ધિ કરે રિબાઉન્ડ થાય, અને અને ભક્તમાં દોષ ના હોય ને જુએ, દોષ જુએ તો જોનારની અંતર સુખ રહેતું નથી। અને કદાચ અમે દોષિત હોય પણ તોય તમે દોષિત ગણો તો તમારી બુદ્ધિ દોષિત થાય। તમારામાં દોષ હોય ના હોય એવું નથી, પણ તમારામાં હું દોષ પરઠું, દોષ હોય પણ દોષ પરઠું રિબાઉન્ડ થાય। અને જેનામાં દોષ જ નથી અને એનામાં દોષ પરઠે તો એને સુખ રહે નહીં। મારે કે ભક્તમાં દોષ ના હોય ને દોષ જુએ તો જોનારને અંતરમાં સુખ રહેતું નથી। વગર અગ્નિએ તન બર છે, ઓલા તો આમ એક અગરબત્તી હોય, અગરબત્તીને છેડો હોય બરતી હોય, તમે જરા કહેડો તો અગ્નિમાં, અને વગર અગ્નિ દેખાય નહીં, ચાર બાજુ અગ્નિ હોય પણ એને અગ્નિથી પણ સખત બરે આવી છે। એટલે આ ધંધો કરવો જ નહીં। સત્સંગ દિવ્ય છે, ભવ્ય છે, આવો સત્સંગ ક્યારે મળ્યો નથી। એમાં કામ કરી લેવા જેવું છે, આડાવડા ધંધા ના કરવા। હવે અબજો રૂપિયાની કમાણી હોય અને તો અભાવ ગુણ પાસેર જ હોય, એક ઢેફું હોય અને અબજો રૂપિયાની કમાણી એ લેવી કે આ ઢેફું પડવું, શું કરવું? સમજ્યા નહીં, સમજવા જેવી વાત છે। એક વાત સમજાય ને કામ નીકળી જાય, જાજુ સમજવાનું નથી, એક જ વાત સમજાઈ જાય। વરે હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે, આટલું બધું કરતો હોય અને અખંડ હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે। આપણે 2 મિનિટ ધ્યાન કરે સમાધિ થઈ જાય, ધ્યાન 2 મિનિટના ધ્યાનમાં સમાધિ, એટલે બધું કઠણ વ્રત કરે છે બધું, અને ટોપ મોસ્ટ વસ્તુ કરે છે, જે કરવું જોઈએ એવી વસ્તુ કરે છે। ધ્યાન સ્મરણ મારો ના પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે, ધર્મ નિયમના દ્રઢ રહે।

તો પણ સંત અને હરિજન મનુષ્ય જેવા દેખે છે ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. પછી ગઈ વાત, આ બધું કરે છે, ટોપમોસ્ટ વસ્તુ કરે છે, હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે, ટોપમોસ્ટ વસ્તુ બધું કરે છે, ધર્મ નિયમમાં ધડ રહે. એટલે બધા એકાંતિકના ગુણો છે, બધા એકાંતિક, આમાં લેશ માત્ર ખોટું નથી, એકાંતિકના ગુણો છે. તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે, દીવભાવ ના લે, આટલું બધું કરે છે એકાંતિકના ગુણો, પણ હરિભક્તોમાં મનુષ્ય ભાવ લાવે કે આવા છે ને તેવા છે ને, ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. બીજા બધા બે બેંક છે, એક મોક્ષની બેંક અને આ બીજી બેંક. તો મોક્ષના ખાતેમાં જમે થાય નહીં, એકાંતિક ધર્મને યુક્ત હોય, પણ જો સંતો હરિભક્તોમાં મનુષ્ય ભાવ આવે, દીવ ના જાણે, તો એના કોઈ સાધન આ મોક્ષની બેંકમાં જમે ના થાય, આ બીજી બેંકમાં જમે થાય, વાંધો નહીં, પણ મોક્ષના કામમાં કંઈ આવે નહીં. સંતો ભક્તો મનુષ્ય ભાવને લીધે તેના ગુણ અવગુણ આવ્યા કરે છે, ને ગુણ અવગુણ આવે ત્યાં સુધી તે પાકો સત્સંગી કહેવાય નહીં. ગુણ અવગુણ આવે પાકો, તમે આ ધર્મ નિયમ પાળતા હો, ધ્યાન ધારણા કરતા હો, બધું તમે પોતાને પાકા સત્સંગી માનો, કોઈ કહે તમે કેવા સત્સંગી, પાકા મહારાજ ના પાડે છે, ના પાડે છે એને કોઈ સાધન. તો જો આ કેટલી દીવ ભાવ રાખો ને, એ ટોપમોસ્ટ વસ્તુ છે, અને એનાથી હાઈટ પકડાય. તમે રોકેટ સ્પીડમાં એના કરતા આગળ દીવ ભાવ રાખવા, મારા છે દિવ્ય છે જ બધા, મહારાજ કહે છે બધા દિવ્ય છે, ને તમે ના પાડો કેવો ન્યાય. અને આ ભગવાન કેટલા જન્મેના અંતે મળ્યા છે અનંત, અને એ કહે કે આપણે કંઈ કે ના દિવ્ય નથી, લલ્લુ છે, મફતીઓ છે, આવું બધું ભાવ પડે. માને ભગવાનના સંબંધે દિવ્ય ના થાય તો પછી કોના સંબંધે દિવ્ય થશે? એટલે આપણે આ સમજવી, જરાક સમજવી વાત છે. એટલે બધા દિવ્ય, અને મહારાજે કહ્યું છે, મહારાજ શ્રીજી મહારાજે પોતે વાત કરી કે બધાને દિવ્ય જોવા એ બ્રહ્મ વિદ્યા, બધાને દિવ્ય જોવા બ્રહ્મ વિદ્યા. એટલે આટલી સરસ વાત, બુદ્ધાની વાત, અને સમજવી, જરાકમાં સમજાઈ જાય કામ થઈ જાય, નહીં તો કૂટ રાખે, એકાંતિક ધર્મવિધિ વાતો કરે કૂટ, આમ તમને કાંઈ ના થાય. તો જો આપણે બધાને દિવ્ય જાણવા, નિર્દોષ જાણવા, યોગી આપણે કેટલું ધ્રડાવ્યું છે, આપણે દરેક નિર્દોષ યોગી આપણે કે પ્રાર્થના, મેળાની પ્રાર્થના, હે શાસ્ત્રી મહારાજ, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો, તમે અમે નિર્દોષ ભક્તો નિર્દોષ જાણશું, તમે પાસે બેસવા દેશો, નહીં જાણીએ તો છેટા કરશો. જેવી વાત, સજા ઉપરથી સજા કરે, એટલે આ દિવ્ય જાણવા દિવ્ય એમાં જાય છે શું? ભગવાન આજ્ઞા દિવ્ય માનો. જો તમને આવું કહેવામાં આવે કે તમે ગમે એવો ગુનેગાર હોય, અને સરકાર આજ્ઞા કરે કે એને નિર્દોષ જાણવા, તો તમને $1,00,000 મળશે, $1,00,000 મળશે,
જાણો કે નહીં, ગમે એવો ગુનેગાર હોય પણ સરકાર આજ્ઞા કરે કે તમે આને નિર્દોષ જાણવો તો તમને $1,00,000 મળશે. તો આ મહારાજ કહે છે, મહારાજ કેટલું ઇનામ આપે છે, મોક્ષની વાત કરે, મોક્ષ કરી તો આપણે આ ચડતો રંગ રાખો. મોટો લખ્યું છે સુરત ભાવ, સુરત ભાવ રાખીએ, સમ સુરત ભાવ એકતા. આના ઉપર જવું, બીજો કચરો ભેગો ના કરો, થેલામાં કચરો ભેગો કરે આપે સારા મૂલ્યો, સમ સુરત ભાવ એકતા, નિર્દોષ બુદ્ધિ રાખી આવા બધા આપણે થેલામાં ભેગો કરવું, હૃદયમાં રાખવું, માથે ચડાવવું. સદાન સાંઈ મહારાજ.

श्री स्वामीनारायण भगवान ने जय जो पदार्थ में मोटर बंगला में बड़ी राज सत्ता में कोई में सफलता नहीं जो नेपोलियन केटलो मोटो हतो नेपोलियन द ग्रेट कहवातो पन एने कहू कि आई हैव नेवर सीन वन हैप्पी डे इन माय लाइफ हवे केटली सत्ता केटलू भोगवतो तो बधु एना नौकरो आम ऊभा ऊभा रहता था बधु हतुं सिकंदर ने पण एवुं थयुं आपे बधा मोटा मोटा बधा एवुं किंग सोलोमन एने एवुं थयुं એને કેટલી રાજ હતી કેટલું બધું હતું અને એ તો સાખીઓ બનાવતો જ્ઞાનની સાખીઓ પણ તોય એને જ કહ્યું કે બીન ચેસિંગ આફ્ટર ધ વિન્ડ મુઠ્ઠીભર હવા પાછળ દોડ્યો કરો એટલે એને અપઘાત કરવા પ્રયત્ન કરો એટલે આ પદાર્થમાં કે આ બધામાં છે શાંતિ પણ ટેમ્પરરી એમાં જો તમને બધું હોય બધું જ હોય તમારે ગમે એ સત્તા ભોગવતો હોય નીચે ત્યાં 5000 માણસો હોય બધું હોય પણ તમને કોઈ આવીને કહે તમે ગધેડા છો શું દશા થાય તમને કહે કે તમે ગધેડા છો બધું ઉડી જાય બધું બધું સુખ બધે રાજ સત બધું સુખ નીકળી જાય ગધેડા ખર બધું નીકળી જાય પણ પરમ શાંતિ એ સફળતા કે જેમાં જ્ઞાન હોય અને જ્ઞાનથી બધા દુઃખને કાપી નાખે સમજણ એવી કરે કાપી નાખે અને એવી જે એ સત્સંગથી થાય સત્સંગ પણ દ્રઢ કરવાનું ઉપર ઉપર સત્સંગ નહીં તો એમાં એ તો બધું એ ના ઘાટનો રહે ના એવું રહે એમાં બરબાદી થાય પણ દ્રઢ સત્સંગ કરો અને ભગવાનને સતમાં પરમ શ્રદ્ધા રાખીને કે તો આ આજે સફળતા એ જ છે પરમ શાંતિ રહે ઉપર ઉપરની શાંતિ નહીં દેખાદેખી શાંતિ નહીં હવે એક ભાઈને ઘર હતું હવે જોયું પણ એ પહેલાં છે ને આપણી સભામાં આવ્યા અને આમ કરે અને સભા મારે ડિસ્ટર્બ થતું હતું એ આમ કરે આમ અને મારી સ્પીડ વધી એને આમ સ્પીડ વધી એટલે એકવાર શું કરવું એટલે માંડ પૂરું કર્યું પછી બીજી વાર ત્યાં જવાનું થયું ફરી એ જ સામે જ બેઠો મેં કહ્યું આવી બધી પછી તે વખતે એની મૂછ ડાઉન હતી આમ આમ ને તો પછી બધું પૂરું કર્યું પછી આપણે કહું કે આ કેમ હતું આ મૂછ ડાઉન કેમ થઈ ગઈ તો એ કહે કે પહેલાં એના મકાન હતું બહુ ફાઇન મકાન પછી એના કરતાં બીજા બે જણના મકાન સારા થયા અને મૂછ ડાઉન થઈ એટલે આ બધું આ ખેલ છે એટલે શાંતિ ટેમ્પરરી હોય અમુક સમય પૂરતું હવે જો પૈસા હોય તમારે પૈસા અહીં સટ્ટો રમણ જાય અને કેટલાય દુનિયામાં જુગારમાં સટ્ટામાં અને પાયમલ થયા છે કરોડપતિ હતા અને રોડપતિ થયા એટલે એ બધી શાંતિ સુખ ના કહેવાય આપણને લાગે છેતરામણ છે એ બધું આ વિષયનું સુખ યોગીઓ આપણને પ્રમુખ સાહેબ મારે તો સાવ કે વિષયમાં સુખ જ નથી
આવડું. એટલે એમના વચનો વિશ્વાસ રાખીએ અને આપણે આ સત્સંગ કરીએ, કામ થઈ જાય. બાકી તો એટલે સફળતા એટલે પરમ શાંતિ. તમે કોઈ શબ્દ મારે, કોઈ કહે, અથવા ગમે પરિસ્થિતિ હોય, એ સમજણથી બધું અને મહારાજ સ્વામીનો વિશ્વાસ, એમાં શ્રદ્ધા એ રાખીને કરે, કોઈ પરમ શાંતિ રહે. પૈસો એક પૈસો ના હોય, છે આપણા સત્સંગમાં કેટલા બધા છે કે આ પૈસો. એક આપણા હરિભગત હતા, એક તાવડી, માટીની તાવડી હોય ને, એમાં રોટલો છે, એના 3 કટકા હતા અને 3 કટકા સાંધેલા, અને આમાં રોટલી રોટલો શેકે અને જમે. અને કેફ તો એના બાપનો કેફનો તો પાર નહીં. તો જે સમજણ હતી, મારા સ્વામીમાં વિશ્વાસ હતો, એટલે આ સત્સંગ છે ને ખરેખર સુખનો સાગર છે. બરાબર કરતા આવડે તો સત્સંગ સિવાય કોઈ મોટી વસ્તુ નથી. એ સત્સંગમાં બધું ઘણું આવી જાય. એક તો આશરો, ભગવાન એમનો દ્રઢ આશરો હોય એ સત્સંગ. પછી સમજણ હોય, સમજણમાં જો માવા ભગતને વાત કરી મહારાજે કે ના ગુણાધિકારનું સ્વામી સ્વામીએ કહ્યું કે દરિયાકાંઠે ગયા હતા તો બીજા બધા દરિયો જોવા ગયા અને માવા ભગત ગયા નહીં. સ્વામીએ કહ્યું કે માવા ભગત તમે દરિયો જોવા ના ગયા, સ્વામી અહીંયા જ બેઠા જોઈ લીધું. કેમ કે ખારો છે ને જાજુ છે, એવું છે ને, એટલું જ છે દરિયા. તાત્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ખારો છે ને જાજુ છે. તો જો આવી સમજણ હોય, એવી અનેક પ્રકારની સમજણ, સમજણથી બધું દુઃખ કાપી નાખે અને હંમેશા સુખી રહે, બેલેન્સ રહે અને કાંઈ પડી ના. અને ભગવાનનો આશરો હોય એટલે એમાં તો બધું આવી ગયું. ભગવાનના આશરેથી આ નાશવંત દુનિયા નાશવંત જાણે, માયિક પદાર્થ બધું નાશવંત જાણે, માયાનું કાર્ય બધું નાશવંત જાણે, અને ભગવાનમાં દ્રઢ આશરો હોય તો એને કાંઈ વાંધો ના આવે. એટલે એવો સત્સંગ આપણે કરવાનો છે, પરમ શાંતિ માટે, સફળતા માટે આ કરવાનું છે.

0: जनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। जय जय पारायण प्रारंभे आपणे सौ प्रथम तो आपणा इष्टदेव पूर्ण पुरुषोत्तम नारायण भगवान श्री स्वामी नारायण તથા આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિશ્રી પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ કરીને એમના શ્રી ચરણોમાં આપણે વંદન કરીએ। પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી તથા પૂજ્ય સંતોના ચરણોમાં પણ નમન તથા સૌ હરિભક્તોને પ્રણામપૂર્વક જય સ્વામિનારાયણ। આ વર્ષે વડોદરા શહેરના હરિભક્તોની સેવા પ્રાપ્ત થઈ છે। પવિત્ર શ્રાવણ માસ છે, સોમવતી અમાસનો માંગલિક દિવસ છે અને વડોદરા જેવું મહાપ્રસાદીનું સ્થાન છે। શ્રીજી મહારાજ, જ્ઞાતિયાન સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ અહીંયા વિચરણ કરીને આ ભૂમિને પ્રસાદીભૂત કરી છે, તો આવો સુભગ સમન્વય થયો છે। આપ સૌ સંતો હરિભક્તો પણ પ્રાર્થના કરજો કે આપણી આ જે એક માસની પારાયણ છે એમાં બરાબર નિર્વિઘ્નપણે આપણે મહારાજ સ્વામીનો જે મહિમા છે એ આપણા અંતરમાં દ્રઢ થાય, આપને સૌને સમાસ થાય અને મને પણ સ્વામીશ્રીનો વિશેષ મહિમા સમજાય, સમાસ થાય। જે પારાયણ સાંભળવા માટે આપણે એક મહિના માટે આપણે પ્રતિજ્ઞાબદ્ધ થયા છે એ પારાયણ આપણા જીવન માટે કેટલી અગત્યની છે એ સમજવા માટે આપણે એક ટૂંકી પૂર્વભૂમિકા પહેલાં બાંધી લઈએ। કદાચ એવી જાહેરાત કરવામાં આવે કે આ સભાને અંતે જે પણ કોઈ સભાજનો છે દરેકે દરેકને આપણે એક નવું શર્ટ આપવામાં આવશે, સારામાં સારું કાપડ, સારામાં સારી ક્વોલિટી, લેટેસ્ટ મોડર્ન અને તમારો મનપસંદ કાપડ, તમને જે કલર ગમે છે, તમને જે સ્ટાઇલ ગમે છે, તમને જે પેટર્ન ગમે છે એવું તમને કાપડ મોઘામાં મોઘું આપવામાં આવશે। આપણે રાજી થયા ને, મફત ક્યાંથી? પણ સાથે એક નાની શરત છે કે તમને આ કાપડ અમે આપશું, તમારી પાસેથી કંઈ પૈસા નહીં લે, પણ તમારું જે રૂપ છે ને બસ એટલું અમે લઈ લેશું, તમારું રૂપ છીનવી લેશું, એટલે કે તમે સાવ કદરૂપા બની જશો, તમે સોક્રેટીસ જેવા કરી દેશો અમને। સોક્રેટીસ માટે એવું કહેવાતું કે ધ મોસ્ટ અગલીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, સૌથી કદરૂપો માણસ, એટલે જ લોકો કહે છે કે કદાચ એ તત્વચિંતક બની ગયો હશે। કદરૂપો માણસ એ બિચારો શું કરે, બધા તત્વ ચિંતા કદરૂપો નથી હોતા પાછા, પણ આવું શર્ટનું કાપડ આપને મંજૂર છે? આવું આપણે લઈએ સ્વામી, તમારું કાપડ તમારી પાસે રાખો જેમ છે બરાબર છે। કારણ કે આપણા મનમાં સ્પષ્ટ છે કે કાપડ કરતા મારું રૂપ એ વધારે મહત્વનું છે। ચાલો આપણે આગળ વધીએ, તમને રૂપ આપીશું, એવું રૂપ આપીશું ને કે આ દુનિયામાં તમારાથી કોઈ સ્વરૂપવાન આગળ હોઈ જ ના શકે એવું તમે સ્વરૂપવાન કરી દેશો। આ લોકમાં અત્યારે જે પણ કોઈક આમ મેગાસ્ટાર હોય, એકદમ લોકચાહના પ્રાપ્ત કરી હોય અને ખૂબ જ લોકપ્રિય હોય, એના ફોટા, એના પોસ્ટર, એની મ્યુઝિક વાગતું હોય, નાના મોટા છોકરા છોકરી બધા એના માટે આફરીન થઈ જતા હોય, ગાંડા ફરતા હોય એની પાછળ પાછળ, એવું તમને રૂપ આપી દઈએ તો રાજી થાવ કે નહીં? હે, રાજી થાય ને કે વાહ. પણ એમાં પણ એક નાની શરત, તમને સ્વરૂપવાન કરીશું પણ તમને પેરેલાઇઝ કરી દેશું ભેગા ભેગા. એટલે કે તમારા શરીરના એક પણ અંગ કામ નહીં કરે, તમારું જે સંપૂર્ણ સ્વાસ્થ્ય છે ને અમે છીનવી લેશું. મંજૂર છે ને? કે સ્વામી એવું રૂપનું શું કામ છે મારે? તો દેહ ના ચાલતો હોય તો પોતાની સેવા પણ ના કરી શકતો, હાથ પગ પણ ના હાલતા હોય તો એના કરતાં મારે બહુ રૂપની જરૂર નથી. જેમ છે બરાબર છે, મારું શરીર બહુ મારે વધારે રૂપવાન થવું નથી. આપને એવો ખ્યાલ આવ્યો છે કે રૂપ કરતાં પણ જે શરીરનું સ્વાસ્થ્ય છે એ વધારે મહત્વનું છે? તો એ આપે તમે ચાલો ને, તમને એવું સ્વાસ્થ્ય આપે, તમને એવી બોડી આપી દે, સ્ટ્રોંગેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, તમને આમ 6 ફૂટ 6 ની તમને હાઈટ આપી દે, 56 ની છાતી આપી દે, બરાબર મસ્ક્યુલર બોડી આપી દે, અને એકદમ બેલેન્સમાં સપ્રમાણ આમ શરીર સૌષ્ઠવ જેને આપણે કહીએ છીએ, નખમાં પણ રોગ નહીં એવી તંદુરસ્તી તમને આપી દે. પણ સાથે એક શરત, આવું શરીર આપશું પણ તમારા મનના બે સ્ક્રુ છે ને એ ઢીલા કરી દેશે. એટલે કે સાવ ગાંડા થઈ જશો તમે પછી. હા, એવું શરીર તમારે જોઈએ જ. અરે સ્વામી એવા શરીરનું શું કામ પછી? જો મગજ ના કામ કરતો હોય ગાંડા જેમ જેમ આપણે ફરતા હોઈએ તો પછી એનો અર્થ શું? એના કરતા મારે મારું જે શરીર છે બરાબર છે, મન તો ઠેકાણે છે ને. તો ચાલો તમને એવું આપણે મગજ આપીએ, તમને એવી બુદ્ધિ આપીએ કે જે આઈન્સ્ટાઈનને પણ બતાવી જાય. આઈન્સ્ટાઈન માટે એવું કહેવાયું હતું કે મોસ્ટ પાવરફુલ બ્રેઇન ઇન હિસ્ટ્રી, ઇન્ટેલેક્ચ્યુઅલ જાઇન્ટ તમને કરી દે. તમારી કેપેસિટી મનની, તમે જે પણ કંઈ વાંચો તમે તરત યાદ રહી જાય. ફોટોગ્રાફિક મેમરી, પ્રોસેસિંગ સ્પીડ પણ એવી જબરજસ્ત, ફટફટ તમને ઉત્તર યાદ આવે. કોઈ પણ પૂછે પ્રશ્ન ફટ તમે જવાબ આપી શકો, તર્ક દલીલ દાખલા બધું સહિત તમે કોઈ નામ સમાધાન આપી શકો એવા તમને તૈયાર કરે એવી બુદ્ધિ તમને આપી દે. એમાં આવે છેલ્લી શરત, બીજું કશું નહીં, તમને આવી બુદ્ધિ તો આપી દેશું પણ તમારા આત્મામાં લઈ લેશે. વાંધો નહીં ને? અરે સ્વામી વાંધો સિવાય કશું જ નથી, કારણ કે બુદ્ધિ હોય પણ આત્મા જ ના હોય તો તમે જીવંત જ નથી, કરશો શું તમે બુદ્ધિથી? એનો અર્થ એ થયો કે બુદ્ધિ કરતા પણ આત્મા વધારે મહત્વનો છે. ક્રમ ખ્યાલ આવ્યો ને? સ્થૂળ પદાર્થ કાપડ કરતા રૂપ વધારે મહત્વનો છે, રૂપ કરતા આપણું શરીર આપણું સ્વાસ્થ્ય વધારે અગત્યનું છે, શરીર કરતા પણ મન વધારે અગત્યનું છે, મન કરતા પણ આપણો આત્મા એ વધારે મહત્વનો છે. સૌથી મહત્વની વસ્તુ આપણા માટે છે આપણો આત્મા. તો એ ફોકસ ક્યાં કરવાનો? આપણી શક્તિ, આપણો સમય, આપણી સૂઝ એ ક્યાં લગાવવી જોઈએ? આપણે શેના માટે કઈ દિશામાં આપણે પ્રયત્ન કરવો છે કે જ્યાં સૌથી મહત્વનું આપણા જીવનમાં જે અંગ છે આપણા આત્મા માટે. આપણા જીવનમાં સૌથી મહત્વનું છે આત્મા, અને આત્મા માટે સૌથી મહત્વની બાબત શું છે? કે આપણે આત્માની કંઈક ઉન્નતિ કરીએ, આત્માનું કલ્યાણ થાય, આત્માનો મોક્ષ થાય, આત્માની મુક્તિ થાય, એ આત્મા માટે સૌથી શ્રેષ્ઠ કાર્ય છે. કદાચ આપણે બિલ ગેટ્સ જેવા ધન કુબેરો થઈએ, કદાચ આઈન્સ્ટાઈન જેવા આપણે મહાપ્રજ્ઞ બનીએ, કદાચ કોઈક અમિતાભ બચ્ચન જેવા આપણે મેગાસ્ટાર બનીને આમ લોકચાહના આપણે પ્રાપ્ત કરીએ, કદાચ સચિન તેંડુલકરની જેમ અથવા પંડિત જસરાજની જેમ કે એવા મોટા કોઈક સંગીતકારની જેમ આપણે કદાચ એવા કલા સંપન્ન થઈએ, કદાચ બુશની જેમ આપણે સત્તાધીશ બનીએ, વિશ્વના માંધાતા બનીએ. પણ જો આત્મા માટે આપણે જો કલ્યાણના માર્ગે ના ચાલ્યા તો કૃષ્ણ ભગવાન કહે છે મોગમ પાર્થ સજીવતી, જીવન એડી ગયું. મોર્ગ મોગમ એટલે કે વ્યર્થ, જીવન જીવ્યા પણ ના જીવ્યા જેવું. તો હવે આત્માનું કલ્યાણ કરવા માટે આપણે સૌ આવ્યા છે, આપણે નહીં, શ્રીજી મહારાજ સ્વયં આના માટે જ આવ્યા હતા. શ્રીજી મહારાજના મનમાં બહુ જ એક સ્પષ્ટ ચિતાર હતો, શા માટે હું અહીં આવ્યો છું? શ્રીજી મહારાજ એમને એક મિશન સ્ટેટમેન્ટ આપે છે, એમને એક ધ્યેય મંત્ર પોતે આપે છે કે મેરા યહ અવતાર હૈ સો તો જીવ કો ભ્રમરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે હુઆ હૈ. શ્રીજી મહારાજ કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું, પણ આ મનુષ્ય દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યો છું, એક જ માત્ર મારો હેતુ છે કે મારા સંબંધમાં જે પણ કોઈ જીવ આવશે એ લોકોને અનાદિ અજ્ઞાન ટાળી ભ્રમરૂપ કરીને આત્યંતિક મુક્તિ આપી છે. શ્રીજી મહારાજનું આ જ લક્ષ્ય હતું અને એક આ મહાન ધ્યેય સાથે આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલે છે. આ એક બેઝ ઉપર આપણી સંસ્થાની જે પણ કઈ પ્રવૃત્તિ અમે ગણો, સ્કૂલો ગણો, હોસ્પિટલો ગણો, પેલા દવાખાનું ગણો, વૃક્ષારોપણ, પર્યાવરણ, ચેકડેમ, આ રેલ રાહત કાર્ય, જે પણ અતિથિ ઇતિ આ સંસ્થાની જે આપણે કઈ 160 થી વધુ માનવ ઉત્કર્ષની જે પ્રવૃત્તિ આપણે ગણીએ છીએ, એ બધી જ પ્રવૃત્તિ એક જાયન્ટ પ્લેટફોર્મ, એક મહાફલક ઉપર ઉભી છે. એ છે આ મહારાજનો દિવ્ય સંકલ્પ, એક ડિવાઇન માસ્ટર પ્લાન છે કે આપણે બધાનું આત્યંતિક કલ્યાણ કરવું છે, મોક્ષને પરમ શ્રેય કરો છો. શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા, ઘણું બધું કર્યું પણ લક્ષ આ હતું. શ્રીજી મહારાજે સદાવ્રતો પણ ચલાવ્યા પણ મનમાં શું હતું કે મારે જ્ઞાન પીરસવું છે. પેલા નાનામાં નાના અભૂત બાળકને, હરિજનના બાળકથી માનીને સાધકના આદર્શ એવા પરમહંસને આ વાત સમજાવી કે માનો ચૈતન્ય રૂપ તમારો. શ્રીજી મહારાજે કુવા પણ ખોદાવ્યા પણ લક્ષ શું હતું કે દરેક જીવોમાં અંતરમાં એક પાતળી જ્ઞાનનો પાતળીઓ કૂવો ફૂટે, એના માટે શ્રીજી મહારાજે મંદિરો, શાસ્ત્ર, સંતો પણ કર્યા, કથા વાર્તા અવિરતપણે કરી. શ્રીજી મહારાજે રસ્તો પણ બાંધ્યા પણ સાધનાનો રાજમાર્ગ પણ ચીંધી આપ્યો. અક્ષર વાટ વેતી મૂકી શ્રીજી મહારાજનું આ લક્ષ્ય હતું. પણ કેવળ વિઝન આપીને શ્રીજી મહારાજ જતા નથી રહ્યા. શ્રીજી મહારાજે એક જબરદસ્ત વિઝન આપ્યું પણ એવા એક સત્પુરુષ આપને સોંપતા ગયા કે જે એ સ્વપ્નને સાકાર કરી શકે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, એવા કોઈક સત્પુરુષ છે કે જેને આ લોકમાં તો પ્રીતિ જ નથી. ગુણાતીત સત્પુરુષ મહારાજ ત્યાં આખું નિરૂપણ કરે છે. એ ગુણાતીત સત્પુરુષનું મિશન આ જ છે કે મારા સંગી, મારા સંબંધમાં જે પણ કોઈક આવે એને આ લોકની વાસના તૂટી જાય, આ લોકમાંથી એને ઉખેડીને મારે ભગવાનને સુખી સુખ્યા કરવા છે. શ્રીજી મહારાજનું જે વિઝન છે એ જ સત્પુરુષનું મિશન છે. શ્રીજી મહારાજનો જે ડિવાઇન માસ્ટર પ્લાન છે એને એક્ઝિક્યુટ આવા સત્પુરુષ કરે છે. તો આપણી નાની મોટી દરેક પ્રવૃત્તિના બેઝમાં, પાયામાં આ એક દિવ્ય સંકલ્પ છે. આના માટે આપણે સૌ ભેગા થયા છે કે ભગવાનનો સાક્ષાત્કાર થાય, આપણા આત્માનું કલ્યાણ થાય. કલ્યાણ એટલે શું? શ્રીજી મહારાજે કલ્યાણ નહીં પણ પરમ કલ્યાણની વ્યાખ્યા કરી છે. શ્રીજી મહારાજે બહુ જ ઓછા શબ્દમાં, બહુ જ સરળ ભાષામાં આપણે સૌને સમજાય એવી વાત કરી છે કે ભગવાન અને સંત મળે એ જ કલ્યાણ. મહારાજના પ્રસાદિક શબ્દ આપણે જોઈએ, મહારાજે સર્વશાસ્ત્રનો હાર્દ સાર રહસ્ય ગલિતાર્થ આપણે સમજાવે છે. શ્રીજી મહારાજ કહે છે કે ચાર વેદ, પુરાણ, શાસ્ત્ર, ઇતિહાસ સર્વેમાં એ જ વાર્તા છે કે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. અને જ્યારે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થાય છે ત્યારે એ જીવને એથી ઉપરાંત કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. આપણે શ્રીજી મહારાજ મળ્યા, પ્રમુખ સાંઈ મહારાજ મળ્યા, સ્વામી મહારાજ કહે છે કલ્યાણ નહીં, પરમ કલ્યાણ થઈ ગયું, મફતમાં આપી દીધું, જાઓ. આપણે કલ્યાણ લઈને બેઠા છે, આપણે ખબર પણ નથી. મહારાજ કે પ્રાપ્તિ થઈ ગઈ, કલ્યાણ થઈ ગયું, પણ એનો સાક્ષાત્કાર નથી થતો. એનો સાક્ષાત્કાર કરવા માટે શું કરવું પડે? મહારાજે વચનામૃતમાં જ સમજાવ્યું, વર્તાલનું 11મો વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે કે તમને ભગવાન પણ મળ્યા છે, સંત પણ મળ્યા છે, એનો સાક્ષાત્કાર ક્યારે થશે? મહારાજ કહે છે કે જ્યારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થશે, દ્રઢ આત્મબુદ્ધિ, ત્યારે આત્માનું પણ દર્શન થશે અને પરમાત્માનું સાક્ષાત દર્શન થશે. સ્ટેપ વાઇઝ આપણે ગયા છે. આપણે સૌ આત્મા છે એ સૌથી મહત્વની બાબત છે. આત્મા માટે સૌથી મહત્વની બાબત છે આત્માનું કલ્યાણ, આત્માનું શ્રેય. એ આત્માનું કલ્યાણ એટલે શું? કે ભગવાન સંતની પ્રાપ્તિ થવી. એ ભગવાન સંતની પ્રાપ્તિનો આપણને અનુભવ ક્યારે થાય, સાક્ષાત્કાર ક્યારે થાય? જ્યારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય, ત્યારે. સ્વરૂપ નિષ્ઠા કયો, આત્મબુદ્ધિ કયો, પ્રીતિ કયો, હેત કયો, જે પણ તમે કયો, જુદા જુદા શબ્દો છે. કરી કરી કરી કરી કરી કરીને આપણે આ લક્ષ્ય પર આવીએ છીએ કે પ્રગટ ભગવાનમાં એની સાથે આપણે જોડાવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માં આપણે આપણે જોડાવાનું છે, એ જ આપણા માટે આત્યંતિક મુક્તિનું સાધન છે, આપણા આત્મા માટે પરમ શ્રેય આમાં સમાયેલું છે. કે જેમ કરીને આપણે વધુમાં વધુ સત્પુરુષમાં આપણે જોડાઈ શકીએ એ આપણું લક્ષ્ય છે. સામાની વાતમાં લખ્યું, મહાનસ્વામી ઘણી વાર આનું નિરૂપણ કર્યું હશે. સ્વામીને વાતમાં પ્રથમ પ્રકરણની 32મી વાત, સ્વામી કહે છે કે ત્યાગ વૈરાગ્યને શું કરવા છે, આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. સ્વામી ત્યાં બીજા બધા સાધનોની ગૌણ નથી કરતા, આત્મબુદ્ધિની ઘણી વાત કરીને પછી આ વાત, ત્યાગ વૈરાગ્યની ઘણી વાત કરીને પછી આ વાત કરે છે, પણ મહત્વ બતાવે છે ક્યાં ફોકસ આપણે કરવું છે. ગણદાસ સ્વામી કહે છે કે ત્યાગ વેરાને શું કરવા છે, આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. સ્વામી આગળ કહે છે કે કદાચ કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખાતી હશે તો પણ શું. હવે આ તો હદ થઈ ગઈ ને. મહારાજ જેને કહે છે કે સૌથી કઠિન સાધન છે કે જેના થકી અધિક કોઈ પ્રાપ્તિ નથી, પ્રથમનું પહેલું વચનામત, એને પણ ગણદાસ સ્વામી ઉડાડી દેશ કે હોય તો પણ શું, આત્મબુદ્ધિ છે. મહાન સ્વામી એને સમજાવે છે કે સત્સંગના કોર્સમાં સિલેબસમાં આ અપેક્ષિત છે. જેમ કોઈ વિદ્યાર્થી હોય અપેક્ષિત આખો કોર્સ નહીં કે આ તો આવશે જ, આ તો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, ફાઉન્ડેશન છે, આના વગર તો ચાલશે જ નહીં, કે બીજું બધું આમ ઓછો તાંશ આપણે કરશું પણ આ તો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. એમ મહાન સ્વામી સમજાવે છે કે આપણો અપેક્ષિત છે. બીજું દ્રષ્ટાંત આપે છે, કોઈક દવા હોય, દવામાં એક ઇન્ગ્રીડિયન્ટ હોય ને, એક તત્વ એ મુખ્ય હોય છે. ઓમેપ્રેઝોલ હોય અથવા તો સોડિયમ ડાયક્લોફેનેક હોય, જે પણ કોઈ દવા હોય, પેરાસિટેમોલ હોય, એક એનું તત્વ ઇન્ગ્રીડિયન્ટ કેમિકલ મુખ્ય હોય, બાકી બીજા કેમિકલ્સ બહુ જ ગૌણ એના અંશમાં હોય છે, આમ આમ શું કહેવાય, નજીવા પેલા એના પ્રમાણમાં હોય છે. એમ કે સત્સંગમાં આપણા માટે સૌથી મહત્વનું ઇન્ગ્રીડિયન્ટ, મુખ્ય પ્રાઇમ ઇન્ગ્રીડિયન્ટ એ આત્મબુદ્ધિ છે. બાકી બીજા બધા સાધન એને પુષ્ટ કરે છે. બીજા બધા સાધન આપણે ગૌણ નથી કરતા, કારણ કે જો આ હશે, સ્વામીનો સંતોનો શાસન કહેવાનો મતલબ એ છે કે જો આ હશે તો બીજું બધું જ એની પાછળ પાછળ. સ્વામીએ લખ્યું કે ધ્યાની જતા રહ્યા, જ્ઞાની જતા રહ્યા, પ્રેમી પણ જતા રહ્યા, કોણ ટક્યા સત્સંગમાં, જેને સત્પુરુષ સાથે પોતાનો જીવ જોડ્યો હતો એ ટક્યા છે. ટક્યા છે એટલું નહીં જ, પ્રગતિ પામ્યા છે, પ્રગતિ નહીં સ્થિતિને પામ્યા છે. આજથી 91 સાલમાં ડૉક્ટર સ્વામી વલ્લભ વિદ્યાનગર છાત્રાલયમાં હતા, અને એ વખતે એમના સાથેનો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ગોઠવાયો હતો. એમાં બહુ જ સુંદર એક પ્રશ્ન ડૉક્ટર સ્વામીને પૂછવામાં આવ્યો. ડૉક્ટર સ્વામીને પેલા પ્રશ્ન કરતા પૂછે છે કે સ્વામી, 30 વર્ષ આપે સફળતાપૂર્વક આ ત્યાગ આશ્રમ વિતાવ્યા છે. 30 વર્ષ હે, આપણને એક મોટી સિદ્ધિ છે. ખાલી પસાર થવું ને, એક દિવસ પડી જજો ખબર પડશે. 30 વર્ષ આપે સફળતાપૂર્વક ત્યાગ આશ્રમમાં તમે પસાર કર્યા છે, તો હવે એક વાક્યમાં, 30 વર્ષ તો અમને અનુભવ નથી, પણ તમારો 30 વર્ષનો અનુભવ એનો નિચોડ એક વાક્યમાં તમે જો આપી, આવું બોલે છે હજી પ્રશ્ન કરનાર, હજી વાક્ય પણ પૂર્ણ કરી દેતા. અને ડોક્ટર સ્વામી આમ ધાર દઈને બોલે, સત્પુરુષ. એક વાક્ય પણ નહીં, એક જ શબ્દમાં 30 વર્ષની સાથે, 30 વર્ષ નહીં, આપણે જે ઋષિમુનિઓની આપણે વાત સાંભળીએ છીએ, શાસ્ત્રમાં આપણે આખ્યાનો જોઈએ છે, જન્મો જન્મની સાધનાનું રહસ્ય એક શબ્દમાં જો સમાયેલું હોય તો એ છે સત્પુરુષ. પછી ત્યાગ વલ્લભ સ્વામી પણ ની અત્યારે પુણ્ય ઉપસ્થિતિ છે, એમના જ શબ્દોમાં આપણે સાંભળ્યા જ્યારે સંતોની શિબિર સાંકળીમાં થઈ હતી આજથી 2 વર્ષ પહેલા, ત્યારે એમનો પ્રવચન વિષય જ હતો સત્પુરુષમાં જોડાણ. બહુ જ સુંદર એક નાનો અંશ આપણે વાંચી સાંભળ્યા, આ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીના સમુખના શબ્દો છે. પોતે કહે છે કે સત્પુરુષ કેવા છે, તો એ જ આપણું લક્ષ્ય છે, એમાં જ જોડાવાનું છે. કેવી રીતે, ગુરુ મેય બની જવાનું છે, ગુરુ સ્વરૂપ થવાનું છે. જેમ ભગતજીને થઈ ગયું ગુણાતીત ઉઠો, એ આપણો આદર્શ છે, એ જ આપણો આત્મા છે, એમાં જ ભગવાન સમ્યક રહ્યા છે, એ જ આપણું લક્ષ્ય છે, ધ્યેય છે, મંજિલ છે, જે કયો એ જ છે, આપણું સર્વસ્વ છે, જીવન જ કહો ને. આ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આપણે સમજાવે છે. તો હવે આપણા માટે એકદમ ક્લિયર થઈ ગયું ને. એકવાર આપણે બરાબર લાઈન પકડાઈ ગઈ કે સત્સંગમાં આપણે હવે આ કરવાનું છે. પરસ્પર હરિભક્તોમાં આત્મબુદ્ધિની તો વાત તો છે જ, પેલા સ્વામીમાં આપણે આત્મબુદ્ધિ, સ્વામીમાં જોડાશું બધું જ આપોઆપ એમાંથી પ્રેરણા આપણે મળશે. આ એક આપણે ક્લિયર કટ લાઈન મળી ગઈ તો પછી આપણી સાધના કેટલી સરળ થઈ જાય છે, કેટલી સહેલી બની જાય છે. બીજા બધા જ આપણે ફાંફા મારવાના બધા બંધ થઈ ગયા ને. એકવાર વિદ્યાર્થીને ક્લિયર થઈ જાય કે હવે સાયન્સની લાઈનમાં આવી ગયો છું, એકવાર કોઈ વિદ્યાર્થીઓ સાયન્સની ફેકલ્ટી પકડાઈ ગઈ પછી આર્ટ્સના પુસ્તક વાંચે. હું સાયન્સનો લાઈનનો માણસ છું તો હું સાયન્સના પુસ્તક કેમ ના વાંચું. ઇવન એન્જિનિયરિંગમાં કોઈક માણસ દાખલ થાય મેકેનિકલ એન્જિનિયરિંગમાં, એ જ લાઈનની બીજી કોઈ બ્રાન્ચનું પુસ્તક વાંચે કે ઇલેક્ટ્રોનિક્સમાં શું લખ્યું છે કે પેલા સિવિલમાં શું લખ્યું, મને જે લાઈન પકડાઈ છે એમાં મારે આગળ વધવું છે. આપને લાઈન પકડાઈ ગઈ છે, સત્પુરુષ આપણે સાક્ષાત પ્રાપ્ત થયા છે, એમાં આપણે જોડાવવાનું છે. જોડાણ એટલે શું, કેવી રીતે જોડાવવું એને થોડુંક આપણે સમજીએ. હવા હોય આમ અહીંથી થોડીક હવા લઈને, અહીંથી હવા લઈને આમ જોડાણો કંઈક એમાં દાખલો પડે છે, જોડાયેલી જ છે, ભેગી જ છે. પણ બે કાગળને આપણે જોડાવાય તો આમ બે કાગળ હોય અને બરાબર ચોંટાડવા હોય તો શું જોઈએ આપણે, ગુંદર જોઈએ, બરાબર. નહીં તો આમ ઉડી જાય, ગુંદર જોઈએ. પણ કાપડને આમ ચોંટાડવું હોય તો ગુંદર કામમાં આવે, ત્યાં શું લેવા પડે, સ્ટિચિસ લેવા પડે, ટાંકા લેવા પડે. પણ બે લાકડાના પીસ એમાં કંઈ ટાંકા લેવાય છે, હે? લાકડું આપણે જોઈન્ટ કરવું હોય એના માટે આપણે શું મારીએ છીએ, આપણે ખીલી મારીએ છીએ, ખીલી, ખીલીથી બરાબર એનો જોઈન્ટ થઈ જાય. પણ લોખંડમાં ખીલી કામ ના આવે, બે લોખંડના પેલા સળિયા હોય એને આપણે જોઈન્ટ કરવાય તો શું કરવું પડે, ત્યાં આપણે વેલ્ડિંગ કરીએ છીએ ને, બરાબર એનો જે ભાગ છે એ ઓગાળી દે છે, એનું ત્યાં સ્વરૂપ મીટાઈ જાય છે અને બરાબર પછી સાંધો બાજી જાય છે. એમ હવે આપણો જીવ છે, સત્પુરુષનો પણ આત્મા છે, કેવી રીતે જોડવું, એમાં કંઈ ફેવિકોલ કામમાં નથી આવવાનું, કંઈ ટાંકા પણ નથી લેવાના, એમાં કંઈ ખીલી કે બીજું કંઈ કામમાં નથી આવવાનું. તો સત્પુરુષ સાથે આપણે વેલ્ડિંગ કેવી રીતે કરી શકીએ, તો પહેલાં આપણે સમજીએ કે આપણું હકીકતમાં સ્વરૂપ કેવું છે. આપણે પણ આત્મા છે, આપણે પણ ચૈતન્યમય છે અને સત્પુરુષ પણ પોતે આત્મા છે, પોતે બ્રહ્મ છે, અક્ષય બ્રહ્મનું સ્વરૂપ છે, પોતે સચ્ચિદાનંદ રૂપ છે, બે ચૈતન્ય છે. બેને જોડા માટે એક જ તત્વ ત્યાં કામ કરશે જે ચૈતન્ય હોય, એ છે જ્ઞાન. સત્પુરુષ સાથે જોડાવા માટે એક જ વસ્તુ કામ કરશે, એ છે સત્પુરુષનું જ્ઞાન, સત્પુરુષનું સ્વરૂપનું જ્ઞાન. સત્પુરુષ કેવા છે, પ્રમુખ સાહેબ મહારાજ કેવા છે આપણે નથી જાણતા, જાણીએ છીએ ને. અહીંયા કોઈ આપણે કાર્ય કરે ગમે તે હરિભક્તને આપણે ઉભા કરીને અત્યારે આખું લિસ્ટ આપી દઈએ, પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે, કરે સ્વામી તમે જાણતા, જેને અક્ષરધામ બાંધ્યું છે પ્રમુખ સ્વામી, તેને 500 મંદિરો બાંધ્યા, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવી ગયું સ્વામીનું તો. અને એટલું જ નહીં, ખાલી મંદિર બાંધનાર એવા નહીં પણ વિશ્વની જે સૌથી 20 પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે એમાં પ્રમુખ સ્વામી મારું નામ છે, જેને અત્યારે ઠેર ઠેર દેશ પરદેશમાં આમ સ્વામિનારાયણનો જય જયકાર વગાડી દીધો છે, તેમાંથી હિન્દુ ધર્મની ધજ લેવડાવી છે. અને જે અત્યારે દિલ્હીમાં પણ અક્ષરધામ બાંધી રહ્યા છે, મિસ્ટિક ઇન્ડિયાના પણ પ્રેરણાના પ્રમુખ સ્વામી મહારાજ છે, જેને 50,000 હરિભક્ત સ્વયંસેવકની ફોજ તૈયાર કરી છે, લાખો હરિભક્તો તૈયાર કર્યા છે, 700 ઉપરાંત સંતોને દીક્ષા આપી છે, એ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમાં ક્યાં મોટી વાત છે, જાણીએ છીએ ને આપણે તો. પણ જો આ કશું ના હોય તો પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ ગાંધીનગર બનાવ્યું એટલે પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ બન્યા. 1992 પહેલા શું હતા પ્રમુખ સ્વામી, અને 6 મહિના પછી જયારે અક્ષરધામ દિલ્હીમાં ઉદઘાટન થશે તો પ્રમુખ સ્વામી બદલાઈ જશે. વોટ મેક્સ પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી, આ બધું કશું જ ના હોય. જેમ નિત્યાનંદ સ્વામી વાત કરી ને મહારાજને કે મહારાજ કદાચ હું એવી કલ્પના કરી શકું કે આપ આ વડોદરાની દાંડિયા બજારમાંથી તમે પસાર થતા હો, આજુબાજુ કોઈ સંતો હરિભક્તો પાર્ષદો કાઠી દરબારો કોઈનો સંગ નથી, એકલા તમે ચાલો, સોરી એકલા નહીં, બાજુમાં છે, કોણ છે, મિસિસ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ તમારા ધર્મ પત્ની છે બાજુમાં, તમે લગ્ન કર્યા છે, લગ્ન કર્યા એટલે છોકરા તો હોય જ, એક છોકરો ખબે છે, એક છોકરો કેડે છે, એક છોકરો તમે લુંગી ખેંચે છે, લુંગી નહીં પાટલી લુંગી છે, પાછી જરિયાતી વસ્ત્ર નથી, માથે મુગટ નથી, સોના અલંકાર નથી, વસ્ત્ર ફૂલના આભૂષણ નથી, સાવ બેહાલ તમારે છો, તમારા ફાટેલા કપડા છે, તમારો છોકરો રડે છે, ભૂખ્યો મરે છે કે પપ્પા પપ્પા મને કંઈક ખાવો ન આપો, એના નાકમાંથી સેડા નીકળે છે, તમારી ફાટેલી જે ફૂલાણું ફાટેલું ફૂલાણુંમાંથી તમે એના સેડા તમે સાફ કરો છો, અને તમે ભીખ માંગો છો કે ભાઈ સાહેબ રોટલો આપો રોટલો આપો, તમારી સામે કોઈ થૂકવા પણ તૈયાર નથી, એવી પરિસ્થિતિમાં પણ મને લેશ માત્ર શંકા ના થાય કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નથી. આ સ્વરૂપ સમજ્યા કહેવાય. આવું સ્વામી માટે આપણે વિચારી શકીએ? ડોક્ટર સ્વામી ઘણી વાર આ બહુ લડાવીની વાત કરે છે. માની લો કે અક્ષરધામ જે છે આતંકવાદીને નષ્ટ કરી નાખ્યો. હા, એક વાર તો નિષ્ફળ ગયા પણ બસ સાવ જમીન દોસ્ત કરી નાખ્યો, અને 500 એ 500 મંદિર સરકાર હસ્તક થઈ ગયા છે. એક પણ સાધુ રહ્યો નથી, બધા જ જતા રહ્યા છે, એક પણ હરિભક્તો નથી, સ્વામી સામે કોઈ આમ જોવા માટે તૈયાર નથી. અને એટલું જ નહીં, છાપામાં મેગેઝિનમાં ટીવી ચેનલ આસ્થા ચેનલ ઉપર 150 દેશોમાં જીવન પ્રસારણ શું થાય છે? પ્રમુખ સ્વામીની ટીકા કે પ્રમુખ સ્વામી આવા હતા ને ક્યાં ગયા? પ્રમુખ સ્વામી હવે મોટા મોટા મંદિરો બાંધે ને ક્યાં ગયું બધું? અને પ્રમુખ સ્વામી મહારાજ સાવ બેહાલ છે, ભિખારીની જેમ રસ્તા ઉપર આમ ફાફા માંડે છે કે ભાઈ સાહેબ કંઈ ખાવું ન આપો ને. અને ડોક્ટર સ્વામી કહે છે ને ખેતરમાં એકલા બેઠા હોય, છાયો પણ નહીં, બગાસ ખાતા હોય, એ વખતે આપણે પ્રમુખ સાહેબ મહારાજ કેવા લાગે? બહુ વિચાર માંગી લે એમ છે. અત્યારે તો સત્સંગની ભર જોવાની છે, અત્યારે 2 પેસનો સૂર્ય મધ્યાહ્ને જ તપે છે, આપણે બધા જ આમ છાતી ફૂલીને આપણે સમાજમાં ચાલે છે. પ્રમુખ સાહેબ મહારાજ મારા ગુરુ છે. જોયું, તમે જોયું કે નહીં? આસ્થામાં શિકાગોમાં પ્રતિષ્ઠા થઈ, હ્યુસ્ટનમાં પ્રતિષ્ઠા થઈ, આપણે એમનો કેસ છે અત્યારે. પણ આવું કશું ના હોય તો પ્રમુખ સ્વામી મહારાજ મનાય કે અક્ષર બ્રહ્મ છે, જે શાસ્ત્રમાં વેદો ઉપનિષદ બ્રહ્મસૂત્રમાં જે અક્ષર બ્રહ્મનો મહિમા કહેવાયો છે, ચિદાકાશ છે, જગતનો આધાર છે, રોમે રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ફરે છે, એ મહિમા ક્યારે સમજાય? સ્વરૂપતઃ તત્વતઃ અઘરું છે. બીજું કશું નહીં, એ વાત અત્યારે આપણે જવા દઈએ, આપણે લેવાની આપણે વાત કરીએ. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આપણી સમક્ષ જે સ્વરૂપમાં વિરાજમાન છે, જે પોતે કાર્ય કરી રહ્યા છે, જે સ્વરૂપ પોતે મેં ધારણ કર્યું છે, એ સ્વરૂપ પણ આપણે કેટલા અંશે જાણીએ છીએ? એ જાણવા માટે, એ જ્ઞાન મેળવવા માટે કદાચ તત્વત હોય તો ઋષિમુનિઓ કહી ગયા હાથ ઉચા કરી નાખ્યા, નેતી નેતી, અમારી બુદ્ધિ શક્તિ જ્યાં નહીં પહોંચે. આમ તો સ્વામી આપણું અત્યારનું જે સ્વરૂપ છે ને, સામાન્ય લૌકિક આપણા જે આપણા જેવા જે ગુણો છે, પંચ્યુઆલિટી અથવા તો એમની ચીવટ અથવા તો એમની શુદ્ધિ માટેનો જે આગ્રહ, આવા સામાન્ય ગુણો પણ નીતિ નીતિ જેવા છે. પણ આપણે સમજાય આપણા લેવલ ઉપર જે પણ એમનું વ્યક્તિત્વ છે, એ સમજવું એ આપણા માટે અત્યારે સાધના છે. અને એ સાધનામાં વધારે આપણે કંઈક આગળ વધી શકીએ એના માટે આપણે ભેગા થયા છે. કોઈક વ્યક્તિને આપણે પરિચય મળ્યો હોય, કોઈક બહુ દૂર આમ વ્યક્તિ હોય, આપણે આમ કેવી દેખાય? તો આમનો ચહેરો આવો છે, ચશ્મા પહેર્યા છે, દાઢી પણ રાખી છે, વાળ સહેજ ધોળા છે, આપણે સ્થૂળ પરિચય આપી શકીએ. પણ થોડીક પછી મુલાકાત થાય કે શું વડીલ, આપનું નામ શું, ક્યાંથી આવો છો, આપનું વતન શું, શું વ્યવસાય કરો છો, આપના કુટુંબીજનો, તમારા છોકરા છૈયા કેટલા ધોરણ ભરાય છે, શું કરો છો, આપણે થોડોક વધારે પરિચય કરીએ છીએ, આપણે નજીક આવીએ છીએ. અને નજીક આવું તો હવે આપણે સ્વામી આપણને નજીક આવું એનું નામ જ ઉપનિષદ. ઉપનિષદની સંસ્કૃતમાં વ્યુત્પત્તિ આ જ થાય છે, ઉપ એટલે કે નજીક, અને ની વત્તા શદ ધાતુ એટલે કે બેસવું. ગુરુની પાસે નજીક જઈને બેસવું એ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદ આપણે નામ શા માટે આપ્યું છે એનો વિશેષ વિચાર અને વિસ્તાર આપણે આવતીકાલે કરશું. હજી આપણે ત્યાગવલ્લભ સ્વામીના આશીર્વચનનો પણ લાભ લેવાનો છે. પણ પ્રમુખ ઉપનિષદનો આ જ એકમાત્ર આપણો હેતુ છે કે સ્વામી બાપા જે આપણા આત્માનો કલ્યાણ કરનારા છે એનો વિશેષ આપણે પરિચય મેળવી શકીએ, વિશેષ આપણે નજીક જઈ શકીએ, એમના પ્રસંગો દ્વારા એમનું જે દિવ્ય અને અદ્વિતીય, એમનું જે વિરલ અગાધ વ્યક્તિત્વ છે એનો થોડોક આપણે વધારે પરિચય કેળવી શકીએ. એના માટે આપણે લઈએ છીએ એમના પ્રસંગો. પ્રસંગોને પણ આપણે એક થોડાક માળખામાં થોડુંક કંઈક એને આધાર મળે એના માટે આપણે એને ઢાળીએ છીએ. એક શ્લોકના આધારે એના સંદર્ભમાં આપણે પ્રસંગો જોવાના છે. જે આપણે શ્લોક જોવાના છે એ કંઈ ઉપનિષદનો પણ નથી, ગીતાનો નથી, કોઈક એવા શાસ્ત્રનો પણ નથી, પણ એટલો પ્રાચીન શ્લોક છે
1: કે આજે ભારતના દરેકે દરેક વ્યક્તિને હોઠે રમતો હશે, દરેકના જીવનમાં વણાઈ ગયેલો હશે, દરેકને અનાયાસપણે એ કંઠસ્થ થઈ ગયો હશે, એ છે આપણો એક પ્રિય અને જાણીતો શ્લોક, તમેવ માતા ચ પિતા તમેવ. આજના પ્રથમ દિવસે આપણે પહેલાં સમૂહમાં એનું સાથે ગાન કરીએ, હાથ જોડીને સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે.

0: આમાં જે જુદા જુદા પાત્રો કહેવામાં આવ્યા છે, માતા છે, પિતા છે, બંધુ છે, એ દરેક પાત્રના પરિપ્રેક્ષ્યમાં આપણે સ્વામીશ્વરની વ્યક્તિત્વ જોવાના છે. સાચી માતા કોને કહેવાય? અથવા સાચી માતા કેવી હોવી જોઈએ? સ્વામીશ્રીમાં આવું સાચું માતૃત્વ કેવી રીતે આપણે ચરિતાર્થ થતા આપણે દેખાય છે? સ્વામીશ્રી આપણા માટે સાચા માતા કેવી રીતે બન્યા છે એ આપણે બધા પ્રસંગો દ્વારા જોઈશું. સાચા માતાના જે લક્ષણો, બહુ જ સિમ્પલ ફોર્મેટ છે, દરેકના આપણે એવા લક્ષણો જોશું અને સ્વામી આપણા પ્રસંગો દ્વારા એ આપણા સાચા માતા, સાચા પિતા એ કેવી રીતે બન્યા છે એના દ્વારા આપણે ધીમે ધીમે આગળ સ્વામી આપણા પ્રસંગો દ્વારા સ્વામી આપણો થોડુંક વધારે પરિચય આપણે મેળવશું. આમાં બધા જ પ્રસંગો કંઈક નવા આવવાના છે, અશ્રુતપૂર્વ છે એવું પણ નથી, નવા જૂના બધું મિક્સ આવશે. આમ તો સદગુરુ સંતો આપણે સમજાવે છે કે જ્યાં સુધી આત્મસાત ના થાય ત્યાં સુધી આપણા માટે બધી વાત નવી જ છે. પણ જો ખરેખર બધા જ પ્રસંગો આમ એક ટોપિક નીચે એક સળંગ સિરીઝમાં આવે તેની અસર, એની અસરકારિતા જુદી થાય છે. અને બહારનું મેટર પણ આપણે બહુ આપણે આપવા નથી, પ્યોર સ્વામી આપવાનો પ્રસંગો. ક્યારેક થોડીક વાર્તાઓ, થોડી કદાચ કંઈક કડીઓ કે કાવ્યોને દ્વારા સ્વામી બાપાના પ્રસંગોને પુષ્ટિ મળે, સ્વામી બાપાના જે ગુણને થોડુંક વધારે આમ એનો ઉપાડ આવે એટલા પૂરતું જ આપણે થોડોક આધાર લેશું. પણ સ્વામી બાપાના પ્રસંગો દ્વારા જ સ્વામી બાપાને આપણે બોલવા દઈએ, સ્વામી બાપાને વ્યક્તિત્વને વ્યક્ત થવા દઈએ કે સ્વામી બાપા આપણા માટે શું છે, સ્વામી બાપા માટે, સ્વામી બાપા મારા જીવનનો એવો શું ભાગ છે, એવા એમના પ્રસંગો દ્વારા આપણે આગામી 27 દિવસ દરમિયાન આપણે જોવાના છે. આમાં પ્રયત્ન એટલો જ છે. આપણે બધાને ખ્યાલ છે આ આપણી ઘરની સભા છે, આવો કંઈ ગ્રંથ આપણે કોઈ વિસ્તારની સભામાં અથવા કંઈક બહાર જાહેર સભામાં આપણે નથી કરતા. કારણ કે આપણા માટે એક અંગત આ વિષય છે, સ્વામીશ્રી આપણા માટે સૌથી અંગત છે, જીવન પ્રાણ છે, એટલે એમનો મહિમા ગાવો આ મુક્ત કંઠે એ આપણા માટે લાવવો છે. આ કોઈક પ્રેસ કોન્ફરન્સ નથી, આ કોઈક પીઆરનો પેલું કંઈક પ્રોગ્રામ નથી, આ કોઈક પેલી જાહેર સભા નથી, આ કોઈક ફંડરેઝનો પણ કંઈક કાર્યક્રમ નથી. આપણે બધા જ શુદ્ધ મુમુક્ષુઓ છે, આપણે સ્વામીશ્રીનું શરણનું સ્વીકાર્યું છે, મહારાજનું શરણનું સ્વીકાર્યું છે, તો એવા એક શુદ્ધ મુમુક્ષુ ભાવથી આપણે આ પારાયણનો આપણે લાભ લઈએ કે જેના માટે આપણે આ સત્સંગ અપનાવ્યો છે. આપણે બધાના મનમાં એકદમ સ્પષ્ટ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ છે, કે જેના દ્વારા મારો મોક્ષનું દ્વાર ઉઘાડું થશે, જેના દ્વારા મારું ભાગવત ધર્મ પોષણ પામશે, કે જે મારું અનાદિ અજ્ઞાન ટાળશે, જે મને જન્મ જન્મના બંધનમાંથી છૂટાડશે, જે મારી અનાદિ અજ્ઞાન અવિદ્યા વાસના પ્રકૃતિ સ્વભાવ જે પણ કંઈ દોષ એ ટાળશે, જે મને ભગવાનના ધામમાં પહોંચાડશે, જે મને મારા બધા જ સ્વભાવમાંથી મને મુક્ત કરી મને શુદ્ધ બુદ્ધ કરીને મને ત્યાં ભગવાનના ખૂણા બેસાડશે, જે મને પરમ આનંદનો ભોક્તા બનાવે છે, ભગવાનને સુખે સુખ્યા કરવા છે, જે મારો કાંડુ ઝાલી અને મહારાજને અક્ષરધામમાં પહોંચાડી શકે એવા સમર્થ છે, એવા ગુરુનો પરિચય મારે કેળવો છે, એવા એક શુદ્ધ અને શુભ આશયથી આપણે પારણમાં જોડાઈએ અને મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે વિશેષને વિશેષ આપણને લાભ મળે. આજે પ્રથમ દિવસે આચમન રૂપે ફક્ત એક જ આપણે પ્રસંગ જોઈશું કે સ્વામી બાપાના મનમાં પણ આ જ છે, સ્વામી બાપાને પણ આપણી પાસે આ જ કરાવવું છે. 1991 સાલનો પ્રસંગ છે. આપણે ખ્યાલ છે કે એ વખતે અમેરિકા ખાતે મોટા પાયે ભવ્ય પાયે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન આખું કરવામાં આવ્યું હતું. એ નિમિત્તે ભારતમાંથી પણ કેટલાક યુવાનો ડાન્સ માટે, પહેલાં નૃત્ય માટે ત્યાં જવાના હતા. દેશના જ આપણા યુવકો હતો, એ લોકો દેશમાં જ રહીને પહેલાંનું કંઈ સિલેક્શન થયું, પછી એ લોકોની બહુ સારી ટ્રેનિંગ લેવામાં આવી અને પછી એ લોકો અમેરિકા જવાના હતા આ બધા લોક નૃત્ય કરવા માટે. બધા છોકરાઓની ઈચ્છા થઈ કે આપણે જતા પહેલાં સ્વામી બાપાને છેલ્લા દર્શન કરી લઈએ, આશીર્વાદ મેળવી લઈએ. સ્વામી બાપા એ વખતે ગોંડલ વિરાજમાન હતા. બધા યુવાનો આખો સંઘ ત્યાં જાય છે સ્વામી બાપા પાસે, સ્વામી બાપાના દર્શન સમાગમ કરે છે. પછી જે બીજે દિવસ સવારે સ્વામી બાપાના નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ સ્વામીએ પતાવી ઠાકોરને દર્શન કરી અને પછી યોગી બાપાને ત્યાં સ્મૃતિ મંદિર આવે છે. ત્યાં છત્રી જે છે ત્યાં સ્વામી બાપાએ પ્રદક્ષિણા કરી, પછી બાપા યોગી બાપાની જે મૂર્તિ છે ત્યાં પણ પ્રદક્ષિણા કરી અને યુવકોને ઊભા રાખ્યા. ત્યાં સ્વામી બાપાએ પ્રદક્ષિણા પૂરી કરી અને ત્યાં આગળ આવીને ઊભા હોય છે, ત્યાં બધા યુવકો હોય છે. એમાં એક યુવક, એનું નામ હતું જયેશ ભાવસાર, એનો હાથ પકડે છે. બીજા બધા પણ યુવકો છે, બધાને સંબોધીને વાત કરે છે. બાપા શું કહે છે કે જો તમે અમેરિકા જાઓ છો યોગી બાપાની સેવા કરવા માટે. તો યોગી બાપા આપણા માટે કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ બધા યુવકોને કીધું, આપણે ગાઈએ છીએ ને, ચાલો ગાઓ બધા. અને એ વખતે યોગી સ્વામી બાપાએ બધા જ પેલા યુવાનોને શ્લોક ગવડાવ્યો, આ તમેવ માતા ચ પિતા તમે. બધા સમૂહમાં સ્વામી સાથે એ શ્લોક ગાયો. પછી સ્વામીને પણ નિરૂપણ કર્યું. સ્વામી કહે છે કે યોગી બાપાની સેવા કરવા માટે જાઓ છો તો એ જ આપણી માતા છે, એ જ આપણા પિતા છે, એ જ આપણા સ્વજન છે, એ જ આપણા મિત્ર છે, એ જ આપણું સર્વસ્વ છે. આ યાદ રાખશો તો ડંકો વાગશે, જાઓ. સ્વામી બાપાને પણ આપણી પાસે આ જ કરાવવું છે. તો આપણે પણ એમના ચરણમાં આજે એ જ પ્રાર્થના કરીએ કે આ વિશેષને વિશેષ શ્લોક અને એમના પ્રસંગો આપણા જીવનમાં દ્રઢ થાય, આપણા જીવનમાં પણ આપણે ડંકો વાગી મારી શકીએ અને એમનું રાજીપરા પ્રાપ્ત કરી શકીએ એ બળ બુદ્ધિ શક્તિ પ્રેરણા આપણે સૌને આપે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: વર્ષના 12 મહિના છે, પરંતુ એમાં શિયાળો આવે ત્યારે આપણે એમાં સારા સારા પાકનું સેવન કરતા હોઈએ છીએ. કારણ કે શિયાળાની ઋતુ એવી છે કે જે કંઈ આપણે એવા પૌષ્ટિક ખોરાક લઈએ એ સારી રીતે હજમ થઈ જાય. શિયાળામાં આપણો જઠરાગ્નિ આમ પ્રદીપ્ત હોય છે એકદમ, એટલે ગમે તેવા સારા ભારે પૌષ્ટિક આપણે પાકનું સેવન કરીએ તો ખરેખર એનો ગુણ આખું વર્ષ સુધી આપણે તે રહે. એમ પવિત્ર ચાતુર્માસને વિશે પણ અને એમાં પણ ખાસ કરીને આ પવિત્ર શ્રાવણ માસમાં આપણને ભગવાનની જે કથા વાર્તા સાંભળવાનો જે લાવો છે એનાથી આજે આપણામાં ખરેખર આપણી નિષ્ઠા છે, આપણી શ્રદ્ધા છે એ બરાબર બળવત્તર થાય છે, એ બરાબર એની દ્રઢતા આપણા જીવનમાં રીતે વધે છે રીતે. તો આજે ખરેખર આપણે સૌ એવા ખૂબ ભાગ્યશાળી છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં, અને આજે તો સોમવતી અમાસ બહુ સારો દિવસ રીતે કહેવાય, એ સોમવતી અમાસના દિવસે જ આજે આપણી આ પારાયણનો શુભ આરંભ રીતે થયો એ ખરેખર આપણા માટે અતિશય આનંદની વાત છે. તો હવે આપણે આ લાભ સારી રીતે લેવાનો છે, કારણ કે આજે મહારાજે પણ આની અગત્યતા રીતે દેખાડી છે. પ્રથમનું 32 વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ રીતે કહે છે કે આ જીવનું જે કલ્યાણ થાય અને આ જીવ માયાને તરીને ભ્રમરૂપ થાય એને માટે તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન એના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથા આદિ એ જ છે, એને કરીને જ આ જીવ માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જ અક્ષરધામ એને પામે છે રીતે. શ્રીજી મહારાજે પણ આ જ વાત રીતે આપણને સમજાવી છે રીતે. મહારાજે આમ તો વચનામૃતમાં બધે છૂટી છવાય બધી ઘણી વાતો રીતે કરી છે, પરંતુ એમાંથી આપણે આવા મુદ્દાના જે શબ્દો છે એ આપણી રીતે પકડવા પડે રીતે. આજે કે આમાં મહારાજ રીતે કહ્યું ને કે આજે ખરેખર જીવનું જે કલ્યાણ થાય કે તા જીવનું જે મોક્ષ થાય એને માટે તો મારે શું કે પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન કે તા જે સર્વોપરી ઈષ્ટદેવ છે આપણા સ્વામિનારાયણ ભગવાન એના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથા બસ. કારણ કે જે સ્વરૂપમાં આપણે રીતે જોડાવાનું છે તે આજે જ્યારે દ્રૌપદીનો સ્વયંવર રીતે રોજાયો ત્યારે દ્રોણાચાર્યને એમાં ઇન્ટરવ્યૂ લેવા માટે રાખવામાં આવ્યા હતા. કારણ એ સ્વયંવરમાં તો બધા ઘણા રીતે આવેલા અને બધાને એ કરવા જાય તો એમાં તો ઘણો સમય જાય, પણ એને માટે જેમ આજે નહીં કોઈ સારી એવી પોસ્ટ હોય તો એને માટે બધા તો ઘણી એપ્લિકેશન આવે, પણ એમાંથી પછી એમાંથી થોડી એક્ઝામ લેવામાં આવે, રિટર્ન ટેસ્ટ લેવામાં આવે. એ રિટર્ન ટેસ્ટમાં અમુક પાછા પાસ થાય તો એમાંથી પાછા વળી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી રીતે આવે, એમાંથી પાછું સિલેક્શન.

મને કઈ નથી દેખાતું, મને તો બસ ખાલી પેલું ઝાડ ઉપર પક્ષી છે ને એ જ મને તે દેખાય છે. એટલે દ્રોણાચાર્ય કે આ કંઈક નિશાનની નજીકમાં છે, એટલે કે હજુ પણ તારી દ્રષ્ટિનો બરાબર સંકોચ કર, હવે શું દેખાય છે? તો કે હવે ફક્ત પક્ષીની આંખ દેખાય છે. તો કે હવે બાણમાં રીતે, અને એ રીતે અર્જુને એ જે નિશાન હતું એ રીતે પાડ્યું અને સમીવર પોતે તે જીત્યા રીતે. એટલે કહેવાનું શું કે આજે નિશાન, આજે નિશાન આપણે સિદ્ધ કરવું હોય, નિશાને વેંધવું હોય તો આપણી દ્રષ્ટિ એ નિશાન તરફ જ એ પ્રત્યે જ રીતે હોવી જોઈએ, તો જ એ નિશાન આપણી રીતે પડે રીતે. એમાં જે આ દેહ કરીને આપણું નિશાન શું છે, રીતે ભ્રમરૂપ થવાનું, ભ્રમરૂપ થવાનું નિશાન છે આપણું, કે આ દેહ કરીને આપણે ભ્રમરૂપ થવું છે. તેને માટે મહારાજ કહે છે ને કે પ્રત્યક્ષ સ્વરૂપ છે ભગવાનની રીતે. અત્યારે એના એ સ્વામિનારાયણ ભગવાન અત્યારે આપણને પ્રત્યક્ષ સ્વરૂપે પ્રમુખ સાહેબ મારા દ્વારા રીતે મળ્યા છે રીતે. તો મારે કે એ સ્વરૂપનું જ જ્ઞાન, એનું જ ધ્યાન, એનું જ કીર્તન, એની જ કથા, કારણ કે તો જ એમાં આપણું સર્વ પ્રકારે એનું રીતે જોડાય રીતે થાય રીતે. તો આજે એ વસ્તુ છે, અને એટલા માટે જ એ આજે પ્રત્યક્ષ સ્વરૂપનું જેટલા આપણને વિશેષ ને વિશેષ એ પ્રકારનો મહિમા રીતે સમજાય, તો એ મહિમા સમજાય તો એવી લગ્ની લાગે આપણને. આજે જેટલો એમને વિશે આપણને મહિમા સમજાય તો એને કરી આપણે પ્રાપ્તિ તો થઈ છે. આજે ખરેખર આપણા પુણ્ય મહારાજના કૃપાએ કરીને અને પૂર્વના કંઈક આપણા પુણ્ય છે, તો એ આપણને આજે પ્રગટ સ્વરૂપ મહારાજનું પ્રભુ સ્વામી મહારાજ એ આપણને ઓળખાયા છે રીતે, એ બહુ મોટી વાત છે રીતે. પણ હજુ આ વસ્તુ કેવી છે, તો જેમ બાળક હોય ને બાળકના હાથમાં સરસ કિંમતી ઘડિયાળ હોય ને એના જેવી વાત છે, કે બાળકને એનો મહિમા ના હોય રીતે. એને કોઈ ચોકલેટ આપે ને કહે લે બાબા તું આ ઘડિયાળ આપ મને તો આપી દે રીતે. તો આજે આપણે પણ એવું છે, આજે અનાયાસે આપણને આ યોગ થઈ ગયો છે, એટલે હજુ જોઈએ એવો એમનો મહિમા એ હજુ સમય, અને એ પણ કઠણ છે. આજે એ પ્રકારનો એવો જીવો છે એમનો મહિમા એ આજે સમજાવવો કઠણ છે રીતે. પણ એ મહિમા આજે આ સમજવાનું આ ઉત્તમ સાધન છે. કોઈ પણ વ્યક્તિનો મહિમા એ આપણને શાને કરીને સમજાય છે? આજે કોઈ વ્યક્તિ અહીંયા કોઈ પણ આજે મનુષ્ય છે, આજે દાખલા તરીકે કલેક્ટર હોય કે આજે ચીફ મિનિસ્ટર હોય, હવે એ છે તો આપણા જેવા માણસ જ ને, છતાં પણ એનો મહિમા શાને કરીને છે? એનું કાર્ય કરીને, એના હોદ્દા કરીને રીતે, એને કરીને એનો મહિમા છે રીતે. એમ આજે પ્રમુખ સાહેબ મહારાજ પણ આપણી રીતે મળ્યા છે રીતે ખરેખર. પણ એનો જેમ આપણને એ મહિમા વિશેષ ને વિશેષ જેમ સમજાય, એમ આપણને સહેજે સહેજે એમના તરફ આપણું ખેંચાણ રીતે વધે રીતે. તો એ મહિમા સમજવાનું આજે આ જ એક ઉત્તમ સાધન છે, કે એમનું જીવન, એમનું કાર્ય. આજે કોઈ પણ વ્યક્તિની મહત્તા એ એમના જીવન અને કાર્ય કરીને છે રીતે, કે ભાઈ આજે ખરેખર એમનું જીવન કેવું છે, એમનું કાર્ય કેવું છે, એ જેટલું વિશેષ ને વિશેષ એ આપણા ધ્યાનમાં રીતે આપણા જાણવામાં રીતે આવે, એમ આપણને એમના પ્રત્યે આપણી લાગણી છે ને રીતે વધતી જાય છે રીતે. અને આજે ખરેખર પ્રમુખ સાહેબ મહારાજનું જીવન તો એટલું બધું સમૃદ્ધ છે બંને રીતે, આજે એમનો આંતરિક વૈભવ પણ એટલો બધો છે, તેમજ એમની બાહ્ય જે કાર્યશક્તિ છે પણ એટલી બધી છે, તેમજ એમનું જે પોતાનું અંગત વર્તન એ પણ એટલું અતિશય અણીશુદ્ધ છે રીતે, કે એ આજે જેટલું આપણે જાણીએ તો સહેજે જ આપણે થાય કે ઓહો આજે આપણને આવી જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે. ત્યારે એ બધું જાણવા માટે એમના જે પ્રસંગો છે એનાથી જ રીતે જણાય. હવે વસ્તુસ્થિતિ એવી છે કે હવે એવા પ્રસંગો તો આપણને ક્યારે જાણવા મળે રીતે, કારણ કે આપણે તો કે દરેક પ્રસંગે આપણે હાજર હોતા નથી રીતે. પણ આજે એક મોટા મોટી વસ્તુ એ જ છે કે પ્રમુખ સાહેબ મહારાજનું જીવન એટલે એકદમ ઓપન લાઈફ, એકદમ ખુલ્લું જીવન છે એમનું. પ્રમુખ સાહેબ મહારાજનું એક બિલકુલ એમનું પ્રાઇવેટ જીવન નથી. આજે 24 કલાક તમે જો તેમની સાથે સંતો કે યુવકો રીતે હોય છે, જે રીતે બાથરૂમમાં ટોયલેટમાં જાય તો પણ ત્યાં સંતો એમને ઊભા કરવા બેસાડવા માટે રીતે હોય છે રીતે, લઘુ કરવા જાય તો પણ સંતો ત્યાં રીતે હોય રીતે. હવે તો તમે આપણે સમજી શકીએ કે એમને માટે કોઈ ખાનગી ક્ષણ નથી, ખાનગી મોમેન્ટ નથી,

0: તો આજે ખુલ્લું જીવન છે રીતે, અને આજે માણસને કંઈ સંતાડવું હોય, કંઈ દમ કરવો હોય, દેખાવો કરવો હોય, તો એને માટે કંઈ એવો સમય જોઈએ કે એને માટે એ જોઈએ રીતે. પણ આજે સ્વામીને તો બસ બધા જ એમની સાથે રીતે હોય છે. અને એમાં જે જે પ્રસંગો આજે આમ તો આપણે બધા જ વ્યવસ્થિત જ છે રીતે, પણ આપણી કસોટી ક્યારે થાય એવા પ્રસંગો બને ત્યારે, એ પ્રસંગોમાં આપણે કેટલા નિવડીએ છીએ, એ પ્રસંગોમાં આપણી નિષ્ઠા, આપણી દ્રઢતા, આપણી નિયમ ધર્મની પાલનની એ કેટલું છે એની ચકાસણી ક્યારે થાય, પ્રસંગો બને ત્યારે. ત્યારે ખરેખર જે માણસની જે મહત્તા છે ને બહાર રીતે આવતી હોય છે. તો આજે પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં આવા અસંખ્ય પ્રસંગો બનેલા છે. અને આજે એક બીજી એક મોટી વસ્તુ એ છે કે આજે આપણે ત્યાં જે સંતો છે એ ખરેખર આવા બુદ્ધિશાળી સંતો છે. આજે એમને એમ કોઈ આવા આજે કેમ્બ્રિજના આવા વિદ્યાર્થી કે આજે તમે જો ઇંગ્લેન્ડને અમેરિકાના સિટીઝન છોડીને આજે બધા સારા ભણેલા ગણેલા યુવાનો એ આવ્યા છે, એમને એમ નથી આવ્યા. ખરેખર જેને કહે ને કે પાણીમાંથી પોરા કાઢેવા કહેતા કે આમ નાની સરખી ભૂલ હોય ને તો પણ પકડે એવા બધા બુદ્ધિશાળી છે રીતે. પણ આજે એ પણ આજે સ્વામીને આ રીતે એમને એમની આજ્ઞામાં વર્તે છે. શા માટે? સ્વામીનું જીવન એવું છે એટલા માટે. એમનું એવું અનિશુદ્ધ અને પવિત્ર રીતે જીવન છે, નિખાલસ જીવન છે રીતે. ત્યારે એ આવા બુદ્ધિશાળી સંતોએ જે સ્વામીને નિરખ્યા છે ને એમની દ્રષ્ટિએ જે આવા પ્રસંગોમાં એમને જે સ્વામીને ખરેખર જોયા છે રીતે, તો એ પ્રસંગો આજે આપણને અહીંયા આગળ આ મહિના સુધી જાણવાના મળશે. એ ખરેખર આપણા માટે આ વસ્તુ કેવી છે, તો જેમ નાનું બાળક હોય ને, એ નાનું બાળકને આજે ગમે તેટલું સારા કપડાં મળે, કે બાળકને ગમે તેટલું સારું પાણું મળે, કે બાળકને ગમે તેટલા સારા રમકડાં મળે, એને કરીને બાળકનો વિકાસ ના થાય. એ બાળકને જોઈએ શું? એની માતાનું વાત્સલ્ય, માતાનું દૂધ, એને કરીને જે બાળકનો ખરેખરો વિકાસ રીતે થાય. એમ આજે બધું છે, બધા આપણે જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ, બધું કરીએ રીતે, પણ ખરેખરું પોષણ તો આજે આ પ્રગટના જે ચરિત્ર છે રીતે એનાથી જ આપણને ખરું પોષણ મળે રીતે. તો આજે એવું જે ખરેખર જેને કહે ને માતાનું દૂધ, એવું જ આજે આ પ્રગટના જે ચરિત્રામૃત છે એનો આપણને જે લાભ તે મળવાનો છે, તે આપણા ખરેખર બહુ મોટા પુણ્ય હોય ત્યારે આવો લાભ એ આપણને મળવાનો છે. તો આપણે સૌએ એ લાભ તે લેવો. હવે બધાને ખાસ નમ્ર વિનંતી કરવાની કે આપણે એકલપટ્ટા ન થવું એ રીતે, આપણે એકલા એકલા એ લાભ ન લૂંટો. આજે આપણે આ લાભ લઈએ છીએ તો બીજા પણ આપણા જે હરિભક્તો છે એમને પણ કહેવું, જેને આપણે જેની પાસે પ્રસંગ હોય ફોનથી વાત કરીએ, રૂબરૂમાં વાત રીતે કરીએ. આપણે તો વહેંચીને, જેમ પેલા મુસલમાનો હોય છે ને, એ મુસલમાનો એ રીતે તમે એક થાળીમાં જ બધા જમે રીતે, શાથી એ હિલ મિલ કે ખાના, એ બધા હળીમળીને ખાવ એ રીતે. એ લોકોની ભાવના છે, સારી ભાવના છે મુસલમાનોની, કે ભાઈ આપણે એક થઈને બધા વહેંચીને રીતે ખાવું. એમ આજે આ ખરેખર લાભ આપણને મળવાનો છે. તો આપણે એકલા એકલા નહીં, બીજા પણ આપણા હરિભક્તો સત્સંગીઓ છે એમને પણ આપણે ફોન કરવો, વાત કરવી કે ભાઈ આવો, ખરેખર ખૂબ સુંદર લાભ છે એ રીતે. તો એ રીતે આપણે બધાએ જેમ બને વિશેષ આવો લાભ બધા એ રીતે લઈએ. અને એટલું જ નહીં પણ આજે અહીંયા આગળ જે કંઈ, હું તો એક નમ્ર સૂચન પણ કરીશ કે આપણે સહેજ કંઈ કાગળ, પેન, નોટબુક લઈને આવીએ, એવા અમુક જે પ્રસંગો છે એને નોંધતા જઈએ. કારણ કે આપણી એક યાદશક્તિ કેટલી છે, અહીંયા કલાક સુધી કેટલાય પ્રસંગો એનું એ થઈ જાય, આપણે એમાંથી કેટલા યાદ રાખી શકીએ. પણ એના મુદ્દા જ પ્રસંગનું ખાલી એક હેડિંગ જ નોંધ્યું હોય રીતે. અત્યારે જેમ પ્રસંગ એમને કહ્યો કે ભાઈ આ રીતે ગોંડલમાં પ્રમુખ સાહેબ મહારાજે આ યુવકોને વાત કરી, બસ તેના પરથી એ આખો પ્રસંગ પછી આપણે રિકલેક્ટ કરી શકીએ રીતે, એને વાગોળી શકીએ રીતે, એ અગત્યનું છે. પ્રસંગ તો સાંભળીએ પણ એ પ્રસંગનું પાછળ એની જે વાગોળવું, જેમ પેલા ઢોર છે, એ ઢોર એક વખત ખાય પણ પછી એને બહાર કાઢી એને બરાબર ચાવીને અંદર એને એક રસ કરીને કરે ત્યારે એનું દૂધ થાય રીતે, એમ આજે પ્રસંગો તો આપણે સાંભળીએ પણ એની પાછળ એટલું મનન, એ પણ એટલું જ અગત્યનું છે. તેને માટે થઈને મનન ક્યારે થઈ શકે? તો આપણે પ્રસંગો નોંધ્યા હોય તો પછી પાછળથી નિરાતના સમયમાં એ પ્રસંગોને આપણે પાછા એ કરીએ, એનું બરાબર મનમાં એનું એ રીતે એનાલિસિસ કરીએ, એનું વિશ્લેષણ રીતે કરીએ, તો એ બરાબર આજે ખરેખર આપણા જીવમાં એ વાત રીતે ઉતરે. તો આજના દિવસે મહારાજને સ્વામીની જ પ્રાર્થના રીતે કરું છું, અને મહારાજને સ્વામીની પ્રાર્થના કરું છું કે આજે પૂજ્ય પરમ તત્વ સ્વામીને મહારાજ એવી શક્તિ આપે, એમનો એવો તંદુરસ્ત રાખે, એક મહિનો સુધી સળંગ આપણને આવી સુંદર કથા વાર્તા રીતે કરી શકે, પ્રમુખ સ્વામી મહારાજના લીલાચરિતમાં આપણે કહે, અને આપણે પણ એ રીતે ગ્રહણ કરી શકીએ, એ મહારાજ આપણને સરળ શક્તિ બુદ્ધિ આપે, એ જ પ્રાર્થના.
1: આજે પ્રમુખ સાહેબ મહારાજ અંતર્ધાન થયા, એટલે બધું લીલા છે. મનુષ્ય ચરિત્ર મનુષ્ય રૂપે આવે એટલે બધું મનુષ્યની જેમ વર્તે. પહેલે તો ગયા નથી ને આવ્યા નથી ને આપણે બધે પ્રમુખ સાહેબ મહારાજનું જીવન બાળપણથી કેટલા અનાશક્ત અને ક્રિકેટના સાધન પડતા મૂકીને સીધા ઉભળ્યા, પછી પૂજા રહી ગઈ હતી, પછી પાછા આવ્યા ફક્ત પૂજા લઈને નીકળી ગયા. એ તો બીજા કોઈને એમ થાય કે કલાક હજુ રહીએ, એ બધા બીજા ત્રીજા સંકલ્પો કરે અને પાછું રોકાઈ જવાનું મન થાય. સ્વામી બાબાને સીધા પૂજા લઈ કેટલી તીવ્રતા હતી અંતરમાં, શાસ્ત્રી માને મળવાની એટલી ભાવના હતી. બીજા કોઈ સંકલ્પ નહીં, કોઈ સંકલ્પ નહીં, શાસ્ત્રીમાન મળવાને એ પોતે આ. પછી એમને અંગ્રેજી ભણવું હતું, સ્વામીએ બીજી રીતે કર્યું સંસ્કૃત ભણવાની વાત. એટલે શરૂઆતમાં બી જ ગુરુમુખી પણ સ્વામી સ્વીકાર્યું કે બીજે કોઈ નહીં, કાંઈ બીજી વાત નહીં, એક સ્વામીમાં જ લીન થઈ ગયા. બધું ઘણું પછી જીવન ભવ્ય જીવન જીવી ગયા. આપણે બધાને એક એકને સ્પર્શ કર્યો છે સાહેબ, જે એમના યોગમાં આવે છોડે જ નહીં. કોઈક એક શબ્દ કંઈ કોઈ કંઈ વાત તો કરે, અથવા નજર ફેરવે, એક નજર ફેરવે ને તો 100 જણને મળી લે એવા પુરુષ. અને એમના માટે કાંઈ કર્યું નથી, યોગી આપા શાસ્ત્રી માં આ બધા ગુરુએ પોતાના દેહ સામે જોયો જ નથી. તમને ખ્યાલ નહીં આવે કે 24 કલાક આપણી ચિંતા આપણામાં લીન. તમે સાંઈ બાપાએ આપણને લાગે આપણે આપણે રાજી કરીએ છીએ, પણ એ આપણને રાજી કરતા હતા. 101% સાચી વાત છે. આપણે તો મનમાં આવી રીતે સ્વામીને રાજી કરીએ, પણ સ્વામીએ તો ઝુકાવી દીધું અને આપણે બધાને રાજી કર્યા. કોઈ બાકી નહીં, કોઈ બાકી નહીં, બધાને. અને જે એમની સાધુતા બીજો ગુરુ હોય ને તો એટલો ઠપકાર આપણને. ટૂંકમાં જ્યાં સ્વામીની ભાવના જેવી, સ્વામી કહે કે મારે કોઈનો હિત ના થાય એ રીતે સ્વામી વર્તે છે. અને બીજાને સ્વામી તો પાછળથી બોલ્યા છે પણ પહેલેથી જ હતું આ કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, પહેલેથી જ જીવનકાળથી જન્મથી જ એવી ભાવના હતી. બધા પ્રસંગો તમે જુઓ તો દેખાઈ આવે કે બીજાનું હિત કર્યું, બીજાને બધું કર્યું બાળપણ, અને પછી તો આ સૂત્ર આપ્યું જ્યારે આપણને પચ પડે ત્યારે, ત્યાંથી પચ પડ્યું નહોતું એટલે કાંઈ એવી વાત કરી નહીં. પણ જ્યારે આપણે અને સાચા હૃદયથી કોઈ એક વાર બોલે, બે વાર બોલે પછી ઠપ થઈ જાય. સ્વામી જીવ્યા છે, એક એક સેકન્ડ, એક એક પળ, રાત દિવસ 365 દિવસ વર્ષો સુધી આ જ ભાવના, બીજાનું જ, બીજાની જ ચિંતા. જો આપણે સ્વામીને હાર્ટ એટેક આવ્યો હતો, સ્વામી સુંદરપુર હતા, અમે બધા દોડી આવ્યા, સ્વામી બીજાની જ ચિંતા કરે. હવે આવા વખતે ગંભીર સ્વામીને કેટલું બધું સહન કર્યું, પણ સ્વામી બીજા ચિંતા કરે. સ્વામી બીજા હરિભક્તો સંતો એમની જ વાત કરે, પોતાના દુઃખની વાત જ કરી નથી. આ છે ને હદ કહેવાય. ગમ્યો હોય તો તે વખતે તો ચૂમ થઈ જાય, પણ સાંઈ બાપા એ ખરફ ઉપાડે ને. અને 24 કલાકના મનમાં જ પરને અર્થે જીવન જીવી ગયા. એટલે આવી રીતે સ્વામી તો બધા પરોપકારના પ્રસંગો કેટલા બધા છે. અને સ્વામી સંતોને ખૂબ સાચવાયા. એકવાર સાંઈ બાપા ફોન લગાવ્યો અને સંતો બધા ઘેર આવીને બેઠા હતા. પછી સ્વામી પોતે ઊભા થઈને બહાર ગયા. પછી પાછા સંતોએ કહ્યું કે બાપા તમે અમને કહ્યું તો અમે ખસી જાય, તમે કેમ ખસ્યા? સ્વામી કહ્યું કે આપણે એક વાત છે, બીજા બધાને ક્યાં ખસેડો. પણ જો સ્વામી વાતે વાત દેખાઈ આવે ને બધું જ પરોપકારની ભાવના, બીજાનું હિત, બીજાનું મોક્ષ, બીજાનું કલ્યાણ થાય. અને સ્વામી આખી જિંદગી જે બધું કર્યું છે, કરતા આવ્યા છે, એ બધા દેખાય. આપણને મળ્યા, આપણો વ્યવહાર સુધારો, બધું કર્યું, પણ આનું મૂળ કારણ આપણને ભગવાનમાં જોડવા, એનો બીજો કોઈ સ્વાર્થ નહોતો. અને ભગવાનમાં આપણે જોડાઈએ, અનંત જન્મથી કાદો કીચડમાં ફસાયા છે, જન્મ મરણ એમાંથી બહાર આવ્યા નહીં. એમાંથી બહાર કાઢવા માટે સ્વામીનો અવતાર હતો. એટલે એ ખબર ના પડે કોઈને, સ્વામી જીવન જીવ્યા એ ખબર ના પડે. કોઈ હુવાટો નહીં, કોઈ મારું તારું નહીં, કોઈ મમત્વ નહીં, કોઈ આગ્રહ નહીં. એટલું સરળ સાધુતાભર્યું જીવન, એમાં બધાને અપગ્રેડ કર્યા. સ્વામીએ પોતાને સાધુ થાતી બીજા બધાને ઉપર લાયા અને એનું હિત કર્યું. આ મા બાપને આપણા બધા હિત કરે આપણું, પણ એને આશા ઈચ્છા કંઈ હોય કે મારું કંઈક કરે, પણ પ્રમુખ સાહેબ એવું કાંઈ નથી. એક નિરસ્વાર્થપણે અકારણ અહેતુક કોઈ, અને એમને આપણે હેતુ વરસાય હોય છે, નહીં તો આ ક્યાં કીડી ને ક્યાં હાથી જોગ જ ન થાય, અને તો એ આપણને જોગ થાય એ પોતે કીડી થાય. આપણે હાથી તો કીડી થઈ જ ન શકે, પણ કીડી હાથી કીડી થાય, અને એ રીતે આપણે રસ બસ આપણા વ્યવહારમાં બધા, પણ કોઈને ખબર નથી પડી શું કારણથી આ વ્યવહારમાં પડ્યા. આ બધું આપણને સલાહ આપી, સૂચના આપી, વ્યવહારની જ સૂચના, વ્યવહારનું જ, પણ મૂળ હેતુ હતું કે આ બધા ભગવાનમાં જોડાય, એકાંતિક ભક્તો થાય, અને એ જ એમના મનમાં હતું, અને પાર પાડી ગયા. આપણે બધું સુખી સુખી કરી દીધા. હવે આપણો વારો છે, આપણો વારો છે સમજી વિચારે, સમજણ રાખવાની છે, વાગું પાછું નહીં કરવાનું, અતિ વેગમાં કંઈક કરવાનું નહીં, સમજીને એમની શું મરજી શું રુચિ છે એ રીતે સમજપૂર્વક આપણે પગલાં ભરીએ આ જીવનમાં, અને બાપાનો રાહ બોલીએ એ જ પ્રાર્થના.

0: સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે આપણે કાંઈ કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આપતું હોય તે સારું મોટા કહે છે જે આ કામ બગાડ્યું તો પણ રાજી રહું, કેમ જે આપણને તો પૂર્વાપર સૂજે નહીં ને મોટા તો દીર્ઘદર્શી છે, તે તો આગળ પાછળ આગળ થવાનું દેખે છે. જો આપણે કોઈ કાર્ય કર્યું હોય કરીએ છીએ બધા, પણ સ્વામીએ કહે કે આ તમે આ બગાડ્યું તો તે વખતે રાજી થવું બહુ અઘરું છે. અત્યારે બોલવું સહેલું છે, અત્યારે આ વાત વાર્તા વાંચી જઈ સહેલી છે, પણ ખરે ત્યારે આપણે આપણી પાસે આપણી સમીપે આવે ત્યારે ખેલ ખેલવાનું છે. તો જો અને આ તો સ્વામી યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ એ તો કહેતા જ નથી, કહેતા પણ બીજા દ્વારા કહેવડાવે તો એ પણ પોતાને માની લેવાનું. જો અમે ગુણાતીત સ્વામી હતા મુંબઈમાં અને એકવાર યોગી બાપાએ પૂછ્યું કે ગુણાતીત કેમ છે, તો કે સ્વામી આ 60 મારા ગુરુ થાય છે, તમે ગુરુ થાવ તો બરાબર છે, 60 મારા ગુરુ થાય છે. તો સ્વામી કહે કે એમ જ હોવું જોઈએ, બધાનું માનવું જોઈએ. તો આજે આ 60 જણ ટોકે વળે એ તો કંઈક વખાણે નહીં, તો માન આપે નહીં, એ તો તમારી ખોટ કાઢે. તો સ્વામીએ કહ્યું કે અમે રહીને બોલીએ છીએ, 60માં રહીને બોલીએ છીએ. તો જો હવે સવરું પડે, બધું સવરું પડે, જે આપણને કોઈ કહે. અને જો યોગી બાપાએ તો ખાસ વાત કરી કે કોઈ મને ટોકે વળે તો મને બહુ ગમે, મને કોઈ ટોકે વળે બહુ ગમે. આપણું કેમ છે, એક જરાક એક શબ્દ કહ્યો હોય તો 7 પેઢીની વાત કરી નાખે, તારો બાપ આવો આમ આવે બધું કેટલું બધું બોલી નાખે. તો જે આપણે કથા વાર્તા કરી જ નથી, જે ભદ્રિકા આશ્રમમાં ને સ્વેદ્વીપ પણ બને અને આપ લોકમાં મોટા એકાની પાસે કથા વાર્તા સાંભળી હોય તો આવું ના થાય, આવું પરિણામ ના આવે. તૂતા થાય ઉતરે નહીં. બધા જે કોઈ કહે છે એ મારા ભાલા માટે સારા માટે કહે છે, સૌરું પડે. અને સ્વામી કહે કે અમે એમાં રહીને બોલીએ છીએ, તો સ્વામી કહ્યું અમે રહીને બોલીએ છીએ તો એ માનવું પડે ને. એટલે જો આ સત્સંગ ખરેખર કરે હોય તો બધું સૌરું પડે અને અખંડ આનંદ મારે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. સાંખ્ય વિચાર કરવાની બહુ વાત કરી, સાંખ્ય વિચાર કરવાની બહુ વાત કરી. તે સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો, ને સાંખ્ય વિચાર નિત્ય નિયમ આપા જે મહારાજે આપેલા નિયમ એમાં રહીને કરવું. સાંખ્ય વિચાર બીજા બધા કરે છે સાંખ્ય વિચાર, પણ નિયમ કંઈ નિયમ પાલન કંઈ વાત નથી. તો સ્વામીએ વાત કરી કે હવે અશુદ્ધ વર્તનથી આપણે આગળ જવાની વાત છે, કે સ્વામી કોઈ ટોકે વળે મને ગમે. તો આપણે કોઈ કથા વાર્તામાં કંઈ વાત આવે, સૌરું લે, સૌરું પડે, અને બધા જ દિવ્ય છે, બધા સ્વામીના છે, એવું રહીને સવરું પડે અને મનમાં રાજી થાય એવું કરે તો કામ થાય. નહીં તો આપણે તો જરાક બોલે ને એક શબ્દ બોલે તો 17 પેઢી સંભળાવી દે એવું થાય. પણ આપણે બધા જો આ સંપની ભાવના સંસ્કૃત ભાવ એકતા સંપ રાખીને બધું કાર્ય કરવું. કોઈ બોલી જાય આ થઈ જાય પણ તે સૌરું લેવું અને તો સંસ્કૃત ભાવની એકતાની ભાવના રાખી કહેવાય. સંપ રાખીને બધું કાર્ય કરવું તે કોઈ બોલે ચાલે એમ જતું કરવું, મોટું મન રાખવું અને આપણે પાર પાડવું. સ્વામિનારાયણ હરે સ્વયં વાત કરી જે સાંખ્ય વિચાર કરવાની બહુ વાત કરી. તો સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો ને સાંખ્ય વિના તો અડધો સત્સંગ કહેવાય. સાંખ્ય ને યોગ આ બે તો યોગ તો આપણને છે જ. આપણે સ્વામી બાપા સાથે પ્રેમ હેત બધું રાખીએ અને એમનું આજ્ઞા પાળી બધું કરીએ પણ સાંખ્ય વિચાર નથી. સાંખ્ય વિચારમાં તો બધું ઘણું બધું આવી જાય. એ સ્વામીએ કહ્યું ને અડધો સત્સંગ કહેવાય, સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય. ને સાંખ્ય વિના સુખ થાય નહીં. સાંખ્ય વિના સુખ બધું ઘણી બધી આપણે રોજ બરોજ હોય સેવા ભક્તિ કરતા હોઈએ તો કોઈ બોલે ચાલે અને એમાં સોરું પડે નહીં તો દુઃખી થઈ જઈએ. બધી મોટી મોટી વાતો કરતા હોય, પારાયણ કરતા હોય, બધું કરતા હોય પણ જે આવું હોય કંઈ થાય એક શબ્દમાં એને 100 શબ્દ ઉચ્ચારણ મન થાય. ને સાંખ્ય વિના સુખ થાય નહીં. સાંખ્ય છે તે તો આંખ છે, ખરેખર ગણાયીને મતે એ આંખ છે. અંતરથી જુએ છે, બહારથી નહીં. બહારની બહારનું તો બધું ટેડું મેળું છે. બધું બહારનું જે આપણે કહીએ ને એ દેખા દેખી અને બધું ઘણું બધું દોષ આવે. તો કે સ્વામીની અંતરની આંખથી જોવું. અંતરની આંખથી એટલે જાણપણું, આપણે સમજણ, સાચી સમજણ કેળવી હોય એને સ્થિર રહેવાય. સમજણ ના હોય ને તો તમે આગું પાછું થઈ જાય, ડોલે ડગે અસ્થિર થાય. પણ સમજણ કરીને આપણે સ્થિર ધીર રહેવું. જે આ પ્રમુખ સાહેબનું જીવ ચેતો વાંચીએ છીએ આપણે, એમાં કેટલી બધી ધીર થાય, કેટલું બધું જાણવા મળે એક એક પ્રસંગ. અને વક્તાએ પણ સારા છે, જે આદર્શ જીવન સ્વામી આદર્શ જ મળ્યા છે આ ચરિત્ર લખવા માટે. તો આ બધું સૌરું પડે પડવું જોઈએ તો સત્સંગ કર્યો કહેવાય. ને સાંખ્ય છે તો આંખ છે ને આંખે કહીને સર્વે દેખાય. આંખે કંઈ બધું દેખાય એટલે જાણપણું, એને એક સેકન્ડમાં બધું જાણી લે કેમ છે શું છે. બધાને જે પ્રમુખ સ્વામીનો આવો ગુણ છે, સ્વામી કહે કે એક સેકન્ડમાં જ્યાં જાય પગ મૂકે બધું નજરમાં આવી જાય, કોણ કેમ છે શું છે બધું. તો એવી દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે સારા માટે છે આવી દ્રષ્ટિ, ખોડકાળા માટે નહીં કે આપણે જઈએ ને જોઈએ આવો છે તેવો છે આવો છે. એ રીતે તો બધા આખી દુનિયા જાણે પણ ગુણ લેવાનું, આપણે લાભ થાય એ રીતે જોવાનું. આપણે આંખથી કોઈ અયોગ્ય જોતા નથી. જો કંઈક મળમૂત્ર હોય તો આપણે થૂકીએ છીએ અને મોડી ફેરી લઈએ છીએ. એટલે આના પણ જે હોવું જોઈએ, બુરી વાત હોય એના ધ્યાન આપવું નહીં, સારું સારું ગ્રહણ કરવું, તો માલદાર થઈએ અને બધું સારું ને નરસું બે ભેગું રાખે તો ગડબડ થાય, અને બુરું રાખે એ તો મહા ગડબડ થાય અને સુખ જ ન આવે. તો આપણે સુખ શાંતિ જોઈએ એ જ્ઞાન કહેવાય. આપણા અંતરમાં અખંડ શાંતિ રહે, ગમે એવો પ્રસંગ હોય, ગમે એવી વાતાવરણ હોય, ગમે એવું વ્યક્તિ હોય, બધાથી યોગી આપણ પ્રમુખ છે, આ ગમે એવી વ્યક્તિ હોય, ગમે હોય, માર માર કરતો આવતો હોય તો પણ આ પુરુષોએ ધીર ધીર કેવી ધીરજ રાખી છે. માટે સાંખ્યાચાર કરવા માંડે તો આવડે ને ધીરે ધીરે સિદ્ધ થાય. તેમાં સાંખ્ય શું છે? આંખ સર્વે દેખાય. દત્તાત્રેય સાંખ્યવાળાને સુખ્યા દત્તાત્રેય સાંખ્યવાળાને સુખ્યા રહેતા. દત્તાત્રે બધા 24 ગુરુ કર્યા. દત્તાત્રેય હવે ગુરુ તો વેશ્યા, કન્યા અને જે આપણને ત્રિકાળમાં આપણે ગુરુ ના કરીએ એવાને ગુરુ કર્યા, એટલે એમાંથી ગુણ લીધો. ગુરુ કર્યા એટલે બધું કેટલાય દોષ હોય પણ ગુણ તો હોય એક બે, તો આપણે ગુણ લેવાનું, દત્તાત્રેયની જેમ ગુણ ગ્રહણ કરવું, એમાં દોષ જોવા જ નહીં. જેમ બધું મળમૂત્ર હોય તેમાં આપણે આંખો ફેરી લઈએ છીએ એમ દોષ જોવા જ નહીં. એ દોષ જોવાનું ટેવ પડે તો તમારે બધું બગડતું બગડતું જાય અને તમે કાંઈ ના કોઈ ના રહે નહીં. માટે સાંખ્યાચાર કરવા માંડે તો આવડે ને ધીરે ધીરે સિદ્ધ થાય. સ્વામીએ કહ્યું કે એકવાર શરૂ કરે સાંખ્યાચાર કરે થોડાથી, પછી મોટા મોટામાં સાંખ્યાચાર લાગુ પડે. અને ક્યાં સુધી? સ્વામી કહે છે તમે સાંખ્ય શું છે? આ લોક ભોગ સર્વે ખોટું છે ત્યાં સુધી પહોંચી જાય. આ નાની સુની વાત નથી. આ લોક ભોગ સર્વે ખોટું છે ત્યાં સુધી સાંખ્ય પહોંચાડવાનું, સાંખ્ય વિચાર એવી રીતે કરે. તમને બધાનું જ્ઞાન થાય. આ બધું આ તમે રહેવાનું આ લોકમાં જ રહેવાનું છે અને છતાંય આ લોકનું ભોગ સર્વે ખોટું છે એવું સમજણે કરીને માનીને અને અલિપ્ત રહેવાનું છે. ને આત્મા છે તે સત્ય છે ને આકાશ સરખો નિર્લેપ છે. અને આત્મા છે તે સત્ય છે ને આકાશ સરખો નિર્લેપ છે. આત્મદૃષ્ટિ હોય, આત્મવિચાર હોય તો બધું કાંઈ ન રહે. અને મહારાજે તો આપણા સત્સંગમાં કેટલી સાંખીની વાત કરી, આત્મવિચારની કેટલી વાતો કરી છે. અને એમાં જો ચોટ લાગી જાય અને ખરેખર આપણે આત્મા છીએ એવું મનાય, થોડો ક્ષણ પણ મનાય, તો ઘણું બધું કામ થાય. અને અખંડ જે આત્મા વિચાર કરતો હોય તો એની વાત જ શું કહેવી. ત્યાં સાંખ્ય શું છે? આ લોક ભોગ સર્વે ખોટું છે ને આત્મા છે તે સત્ય છે ને આકાશ સરખો નિર્લેપ છે ને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અસંગી છે. અને જેને આપણને 24 કલાક કામ છે પડે છે એ તો બધું અસંગી છે. સ્વામી કહે એ જાણપણું ના હોય તો બધું આપણે મારી નાખે. અને આપણે પીડાઈએ છીએ, દુખાઈએ છીએ એનું કારણ આ જ છે. આ જે જેનું જોગ ના થવું જોઈએ એનું જોગ આપણને છે. દેહ ઇન્દ્રિયો અંતકરણ અસંગી છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, જેણે ભગવાન અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય. મહારાજ પુરુષોત્તમ બોલ્યા પીતેમાં કહ્યું છે, એક કણ જેટલું કર્યું હોય તો મહારાજ એને ખૂબ માની લે છે અને ફળ આપે છે. તો ભગવાનને અર્થે કંઈક કર્યું હોય તો એ તો લેખે લાગે છે. અને ભગવાન પોતાના ધામમાં લઈ જાય ત્યાં સુધી. ધામ સહેલી વાત નથી. આ લોકોમાં કંઈક કરીએ તોય પણ, કંઈક કરવું હોય તો કેટલું દાખલો કરવો પડે. તો અક્ષરધામમાં લઈ જાય એ કેટલી મોટી વાત છે. અને સ્વામી ગપ્પારથી મારતા આ સાક્ષાત પ્રત્યક્ષની વાત કરે છે. એ જેમ છે એમ વાત કરી છે. સદાનંદ સ્વામી મહારાજની જય.
1: આવી અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય કરતા દિવ્ય સદા રહે પ્રગટજે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરિ મંગલમૂરતિ મહાપ્રભુ

દાદા ખચ્ચરનું આખ્યાન, એમના જીવનના પ્રસંગો આપણે સાંભળી રહ્યા છીએ. દાદા ખચ્ચરની ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મહારાજ સ્વયં વિરાજમાન છે અને એમને ત્યાં 500 પરમહંસો પણ છે. એક એક સંત પરમેશ્વર થઈને પૂજાય એવી શક્તિ સામર્થ્ય ઐશ્વર્યવાળા છે. દાદાને એના દર્શન થાય છે, એમની શક્તિનો અનુભવ થાય છે, પણ જ્યારે એમના ખળા અટકાવ્યા, અનાજ ઉપાડવા દેતા નથી, ઘરની અંદર ખાવા માટે એક કણ દાણો એક દાણો પણ નથી, અને જો કદાચ હોય તો પણ એ અનાજ એ મહારાજ અને સંતો ભક્તો માટે જ છે, તેમ છતાં પણ દાદાએ શ્રીજી મહારાજને વિનંતી કરી નથી, કોઈના દ્વારા કહેવરાયું નથી કે સમર્થ સંતો પ્રત્યે એમને થોડી પણ આસ્થા બેઠી નથી કે કંઈ નહીં મહારાજ ન કરે, પણ ગોપાળાનંદ સ્વામી તો એવા સમર્થ છે ને, ગુણાતીતાનંદ સ્વામી તો ધારે તે કરી શકે, અને સ્વરૂપાનંદ સચ્ચિદાનંદ સ્વામી આ બધા પણ ઇન્દ્રને પાટું મારીને વરસાદ વરસાવી શકે એવા સમર્થ સંતો હતા. દાદાના જીવનમાંથી આ સમજવાનું છે. એટલા માટે જ મારા દાદાના દરબારમાં લીમડા નીચે જે વચનામૃતો નિરૂપાયા છે ને, ભલે એ જ પ્રસંગના આ છે એવું નહીં, પણ આ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આવો કંઈક પ્રસંગ બન્યો પછી મહારાજે આ વાત કરી હશે. છેલ્લાનું 28મું વચનામૃત છે અને એ વચનામૃતમાં મહારાજ આપણને સૌને સમજણ આપતા કહે છે કે ભગવાનનો ભક્ત હોય અને કર્મવશ થઈને કંઈક એવું એનાથી અઘટિત કર્મ થઈ ગયું, અથવા પ્રારબ્ધ વશે કરીને કંઈ એવું ભૂંડું પ્રારબ્ધનો થર આવી ગયો અને એને શૂળીએ ચડાવ્યો હોય, ફાંસીની સજા થાય, ભગવાનના ભક્તને થાય જ નહીં, પણ મહારાજ કલ્પના કરાવે છે કે માનો કે થાય અને એવા સમયે અમે ત્યાં હાજર હોઈએ, આ તો બને જ નહીં ને, કારણ કે ભગવાન હાજર હોય તો ભગવાનના ભક્તને કોઈ દી સુળીએ ચડવાનું આવે જ નહીં. પ્રથમના 71-71માં કહ્યું ને 70માં કે ભાઈ સુળીનું દુઃખ હોય કાંટે મટે, અને ભગવાન હાજર હોય તો શક્ય જ નથી. મહારાજ કહે છે કે માનો કે આવું બને, ભગવાનના ભક્તને સુળીએ ચડાવ્યો હોય અને એવા સમયે અમે ત્યાં હાજર હોઈએ તો પણ ભગવાનનો ભક્ત એટલે કે અમારો ભક્ત જેને અમારી નિષ્ઠા થઈ છે તે એવી પ્રાર્થના ન કરે, પ્રાર્થના તો નહીં સંકલ્પ પણ ન કરે. મહારાજ કહે છે કે એવો સંકલ્પ ન કરે કે ભગવાન મને શૂળીના દુઃખ થકી મુકાવે તો સારું. કેટલે મહારાજને આપણને ઊંચી સ્થિતિએ લઈ જવા છે. આપણી સમજણ કેવી હોવી જોઈએ, ખાલી આપણા હોઠ જ ન બોલે કે મારી મરજી વિનારે કોઈથી તરણું નવતોડ, હૈયું બોલે, અંતરથી સ્વીકારે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા વગર કોઈથી પાંદડું પણ હલી શકતું નથી, આવું બોલે નહીં પણ અંતરથી માને સ્વીકારે. દાદા એવું સમજતા હતા, એવું માનતા હતા. દાદાના દરબારની અંદર મહારાજ નિત્ય નવા નવા પ્રસંગો ઉભા કરે છે, ઉપસ્થિત થાય છે.

દાદાને દરબાર દીપતા ઢોલિયો ઠળાવી મહારાજ બહાર બેસે. દાદાના દરબારની અંદર મહારાજ વિરાજમાન છે અને શું વાત થાય છે?

કોઈ વાર મહારાજ દાદાના દરબારની અંદર વિરાજમાન થઈ ભૂતકાળની જે પ્રસંગો બની ગયા છે એની અને ભવિષ્યમાં જે બનવાની છે એની વાત કરે. એકવાર મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન છે, સામે બધા પરમહંસો સંતો બેઠા છે, એક બાજુ હરિભક્તો બેઠા છે, પાછળ બાય ભક્તો મર્યાદામાં રહીને બેઠેલા છે. અને મહારાજે આજે વાત કહી કે અમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ, અમે ભગવાન છીએ, પણ તમે કોણ છો? સામે બેઠેલા સંતો ભક્તો ભાઈ ભક્તોની મહારાજ સભાને ઓળખાણ કરાવે છે કે આ બધા જે બેઠા છે ને દેખાય છે સામાન્ય પણ અસામાન્ય છે, આ બધા કોણ છે? એમ કરીને મહારાજે સામે બેઠેલા કેટલાક સંતો ભક્તો ભાઈ ભક્તોના પૂર્વજન્મની વાત કરી. મહારાજે કહ્યું કે આ જીવુબા છે ને રાધાજીનો અવતાર છે. ભગવાન કૃષ્ણના સમયમાં રાધાજીને જેવી કૃષ્ણ ભગવાન પ્રત્યે ભક્તિ પ્રેમ હતો, એવો જ પ્રેમ, એવો જ ભાવ, એવી નિસ્તર્ક બુદ્ધિ આ જીવુબાને અમારા પ્રત્યે છે. જીવુબા રાધાજીનું મૂર્તિમાંત સ્વરૂપ છે અને લાડુબા એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. રાધાજી અને લક્ષ્મીજી, વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યશ્યાસ્તિ વક્ષસી, શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં લખ્યું ને, એક બાજુ રાધાજી ને એક બાજુ લક્ષ્મીજી. આ બે બાઈઓ સ્ત્રી ભક્તો આવા ભગવાનના અનન્ય ભક્ત હતા. દાદા ખાચર છે એ કોણ છે? દાદા ખાચર સાક્ષાત અર્જુનનો અવતાર હતા. નરનારાયણ ઋષિના આશ્રમની અંદર જે શાપ થયેલો તો એ નર એટલે કે અર્જુન એ પોતે દાદા ખાચરનું રૂપ લઈ અને આ પૃથ્વી ઉપર પધારેલા છે. એબલ ખાચરની વાત આગળ આપણે જાણીતી, તેઓ પરીક્ષિત રાજાનો અવતાર એટલે એને શંકાનો સ્વભાવ. મહારાજના ચરિત્રોના શરૂઆતના વર્ષોમાં એમને શંકા રહે છે. એવી રીતે મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા સંતો કોણ છે? એક પછી એક મહારાજ બધાની વાત કરે છે. એક બે સંતોની એવી વાત કહીને કે તમે તો એક એક બ્રહ્માંડને લઈને ઉડી શકો એવા સમર્થ છો. એક ઉત્તર હિન્દુસ્તાનમાંથી સંત આવ્યા હતા ને, એને તો આટલી બધી આપણી શક્તિ, અને મહારાજે અમને પારેવાકો પીચ બધા દયા કે આટલા અમને સામાન્ય બનાવી દીધા, આવી શક્તિ અને આવા 114 વર્તમાન નાના મોટા નિયમો પડાવે, ઘૂમટા તણાવે, આવું બધું કરે છે, અને એનાથી હું એક બ્રહ્માંડને લઈને ઉડી જાઉં. મહારાજે આમ દ્રષ્ટિ કરી, અમારી શક્તિનો સંચાર થાય ને તો તમે આવું કરી શકો, અમારી શક્તિ વગર. દાદા ખાચર આ બધું જુએ છે, અનુભવે છે. મહારાજ તો દાદાના દરબારમાં નિત્ય નવીન લીલાઓ કરે છે.

દાદાના દરબારમાં દરરોજ નવા ને નવા પ્રસંગો બને. આપણે તો સમયના અભાવે બધા પ્રસંગો અત્યારે સાંભળતા કે જોતા નથી, પરંતુ શું બને છે, પ્રચલિત પ્રસંગ, સભામાં કોઈએ જોલું ન ખાવું. સાંજના સમયે અત્યારે જેમ આપણી સભા થઈ એવી રીતે આખો દિવસ ખેડૂતે ખેતી કરી હોય, હળની પાછળ ચાલ્યો હોય, ખેતરમાં ઢેફામાં બપોરે સૂતો ન હોય, એ સાંજના સમયે વાળું કરે જમે, એટલે પછી શું થાય, એમાંય થાંભલે ટેકો દઈને બેઠા હોય તો થાંભલો જડ છે, એના સંબંધે કરીને આપણને પણ એવા બનાવી દે. ને બીજી વાત કે ભગવાનની કથાની અંદર શાંતિ રહેલી છે, આ એનું મૂર્તિ સ્વરૂપ છે, કે અહીંયા ઊંઘ આવી જાય ને એ જ એનો અર્થ કે અહીં શાંતિ છે. બ્રહ્માનંદ સ્વામીને જોલું આવ્યું. બ્રહ્માનંદ સ્વામીને જોલું આવે એટલે મહારાજ જેને જોલું આવે ને એને માળા ફેરવે ત્યારે મણકા ગણવા માટેની મોટા મણકાની માળા, એને બેરખો કહેવાય, એટલે મહારાજ એના તરફ બેરખો ફેંકે, મારે નહીં પણ આમ ફેંકે, એના ખોળામાં એની આજુબાજુમાં પડે, એ જાગી જાય, ઊભા થઈને મહારાજને આપી આવે. એટલે ઇન્સલ્ટ કરવા માટે, અપમાનિત કરવા માટે નહીં, પણ એની ઊંઘ ઉડાડવા માટે. બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં જ્યારે બેરખો પડ્યો, એમણે જાણ્યું કે મહારાજે મારા પર બેરખો ફેંક્યો છે. જે માણસ ઊંઘતો હોય ને એ જાગી જાય, પણ જાગતો હોય ને એ ના જાગે. બ્રહ્માનંદ સ્વામીએ બેરખો પડ્યો ને આંખ જે આમ ખોલી નહીં, પણ એને ખ્યાલ આવી ગયો, એટલે આંખ બંધ ને બંધ રાખી, ધ્યાન કરતો હોય ને ઢોંગ કરતો હોય એમાં કેટલો ફરક હોય. બ્રહ્માનંદ સ્વામી ઢોંગી નથી, પરંતુ એ મહારાજના એક બહુ જ નજીકના સંત છે, મહારાજને સમજી શકે છે, અને મહારાજ એમના દ્વારા શું કાર્ય કરાવવા માગે છે એનાથી સંતો ભક્તોને સાથેના વ્યક્તિઓને કેટલો મહારાજની મૂર્તિનો આનંદ સુખ આવે એ બધું જ બ્રહ્માનંદ સ્વામી બહુ સુપેરે જાણે છે. આંખ બંધ કરી દીધી, અને આંખ બંધ કરી દીધી એટલે પછી સુરા ખાચર જેવા જે સખાભાવવાળા હોય ને એણે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી બેરખો આપી આવો. મહારાજે પણ કહ્યું, બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી આંખ ખોલી કે જી મહારાજ, કે તમે બેરખો આપવા કાં ન આવો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શરત શું છે? કે જે ઊંઘતો હોય, જોલું ખાતો હોય ને એ બેરખો આપવા માટે આવે, હું તો તમારી મૂર્તિનું કીર્તન બનાવતો. મહારાજે કહ્યું, કીર્તન બનાવતા હોય તો બોલો. બ્રહ્માનંદ સ્વામી કઈ વાંધો નહીં, તો શીઘ્ર કવિ હતા. બ્રહ્માનંદ સ્વામીએ શરૂ કર્યું કીર્તન.

તારી પાઘલડીના પેચમાં અલબેલા રે મારું ચીતડું થયું ચકચોર. બ્રહ્માનંદ સ્વામી તો શરૂ કર્યું, કેસરનું તિલક સોહામણું ગીરધારી રે, ઝળકેશે સુંદર ભાલ જાઉં બલિહારી રે, નાશા અણિયાળી નમણી ગીરધારી રે. અહીંયાથી શરૂ કર્યું તે શિખા પર્યંત, નખ પર્યંત મહારાજની મૂર્તિનું આબેહૂબ વર્ણન કર્યું. મહારાજ બોલ્યા કે બ્રહ્માનંદ સ્વામી તો અમને ખોટા પાડે છે, ખરેખર ઊંઘતા હતા. પણ કહેવાનું છું કે આવા નિત્ય નવા નવા પ્રસંગો દાદાના દરબારમાં આ પ્રમાણે થઈ રહ્યા છે. અને દાદા ખાચરની હવે ધીરે ધીરે ઉંમર મોટી થાય છે. દાદા ખાચરના માતુશ્રીએ મહારાજની પાસે આવીને એક પ્રસ્તાવ મૂક્યો કે મહારાજ, તમને નથી લાગતું કે હવે દાદો પરણવા લાયક થયો છે? મહારાજે કહ્યું કે તમે દાદાને વાત કરી જુઓ. અને સુરપ્રભા દેવી, સોમપ્રભા દેવી, દાદા ખાચરને બે માતુશ્રી હતા. એકના પુખે એમનો જન્મ થયેલો અને બીજા પણ કહેવાય તો માતુશ્રી ને, કારણ કે દાદા પ્રત્યે એટલો જ પ્રેમ રાખતા હતા. અજાણ્યા કોઈ માણસને તો ખબર ન પડે કે દાદા ખાચરના માતુશ્રી સુરપ્રભા દેવી છે કે સોમપ્રભા દેવી. બંને આવીને દાદા ખાચરને વાત કરી, અને જેવી દાદા ખાચરને વાત કરી, દાદા ખાચર કહે છે કે તમે શું વાત કરો છો, આ પરણવાની વાત અને મને? કારણ પણ સમજી શકાય એવું છે ને. આપણે આગળ જોયું ને કે દાદા જુએ છે, દાદાની ઝીણી આંખોએ આ 13 વર્ષ સુધી સતત જોયું છે. શું શું જોયું છે? દાદાના દરબારની અંદર રાજકવિ લાડુદાન આવ્યા, એના શરીર પર આવા 16 શણગાર હતા, અને આટલી બધી વિદ્યામાં પારંગત. અને એ લાડુદાનજી આવ્યા હતા મહારાજની પરીક્ષા કરવા, પણ એમની પરીક્ષા થઈ ગઈ અને ભગવા કપડા ધારી અને કાયમ માટે મહારાજના સેવક બની ગયા. મહારાજે એ જ લાડુદાનને કહ્યું કે આ જીવુબાને લાડુબા બે પરણવા લાયક થયા છે, અને આ પ્રમાણે સંસાર માંડતા નથી, તો તમને આ વિદ્યાનું વિશેષ જ્ઞાન છે, તમે જઈને સમજાવો. અને લાડુદાન બારોટ જીવુબા લાડુબાને સમજાવવા જાય છે અને પોતે સમજી જાય છે. આ બધા જ પ્રસંગો એ જુએ છે. દાદાના દરબારની અંદર ફક્ત 6 વર્ષની નાની ઉંમરના દેવાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયનો આ એક ઇતિહાસ છે. સૌથી નાનામાં નાની જો કોઈને દીક્ષા મળી હોય નાની ઉંમરમાં, તો દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીની ઉંમર ફક્ત 6 વર્ષની હતી, નાનો બાળક હતો, પણ એ દેવાનંદ સ્વામી દાદાના દરબારની અંદર દેવાનંદ બની અને મહારાજની સેવામાં જોડાઈ ગયેલા છે. એ રાજસ્થાનના રાજ રાણી જમકુબા. અને 2 મહિના પછી ખબર પડે છે મહારાજ કે આને તમે ઓળખો છો? તો કે હા, કોઈ બાઈ ભગવાન ભજવા આવી છે ને, આપણા દરબારની અંદર છાણ વાસીદુ કરે છે, ના ચોકવાળે છે. મહારાજ કે તમે પૂછો તો ખરા, તમે ક્યાંથી આવ્યાને કોણ છો? અને એને પૂછ્યું કે તમે કોણ છો? પૂછ્યું એટલે એને સંકોચાતા શરમાતા કહ્યું કે અમે મેવાડના રાજ રાણી છીએ. પછી મહારાજે એનો પરિચય કહ્યો કે તમારા ઘરે, એટલે એમના ઘરે તો તમારા જેવા તો દાસ દાસી અને ગોલા છે, એ બાઈ કેવળ ભગવાન ભજવા માટે આવ્યા છે. આવા તો એક નહીં, અનેક 500 પરમહંસોના આવા 500 પ્રસંગો છે. અને એવી જ રીતે પર્વતભાઈ, દેવજીભાઈ, ગોરધનભાઈ, સામંત પટેલ, એક પછી એક બધા હરિભક્તોનો ઇતિહાસ બધું જ દાદાએ જોયું છે. અને દાદા ખાચરને એમના માતુશ્રી કહે છે કે તમે પરણો, લગ્ન કરો. જેના આશ્રમની અંદર, જેના ઘરની અંદર, જેના ફળિયાની અંદર 500 નૈષ્ઠિક બ્રહ્મચારી સાધુ સંતો રહે છે, અને એ બધા આનંદ કિલોલ કરે છે, દાદો સાંભળે છે. શું

અમૃતના સિંધુ ઉલટ્યા. એ વખતે દૈહિક ફિઝિકલી બહુ જ કષ્ટ દુઃખ હતું. પરમહંસોને ઘેલા નદીના સામે કાંઠે સુઈ રહેવાનું, પાંચ ઘેરે ભિક્ષા માગવા માટે જવાનું, અને ગામડે ગામડે જાયને ત્યાં ધોકાથી સન્માન થાય, રહેવાનું ખાવાનું નાવાનું કોઈ ઠેકાણું નહીં. પણ એ સંતોને મહારાજની પ્રાપ્તિ થઈ, એની જે પ્રતીતિ થઈ ને, એનો જે આનંદ, એનો કેફ કેવો હતો! કદાચ કોઈ સામેથી આવીને અષ્ટસિદ્ધિ નવનિધિ અત્યારે જે તમે ભોગવો છો ને, એ અષ્ટસિદ્ધિ જ કહેવાય. એવું કદાચ કોઈક સામેથી આપવા આવે ને તો એ મહારાજની પ્રતીતિ થયેલી છે ને. કહેતા

નવનિધિની રે નથી મારે વાંસના, સિદ્ધિ સામે હવે સિદ્ધ જોઈ. બે દિવસની ઉતરેલી કઢી હોય અને એક બાજુ કેસર કેરીનો રસ, એટલે બેમાંથી શું ખાવ? આપણને ખબર હોય કે આ બે દિવસ પહેલાં આપણા જ ઘરે બનેલી વધારાની પડી રહી છે, એની સામે હવે જોઈએ.

સમજાવીશું, પણ તમે કન્યા જોવાનું નક્કી કરો. અને એ પ્રમાણે મહારાજની આજ્ઞા થઈ એટલે દરબારોની અંદર આજે પણ મામા ભાઈના દીકરાને લગ્ન થાય. એટલે પછી એમના જે મામા હતા બોટાદના માત્રા ધાધલ, એમના જે દીકરી હતી કુમુદાબાઈ, એ અવારનવાર ગઢડા આવે. મહારાજ પણ એનેથી પરિચિત હતા. અને સુરપ્રભાદેવીએ મહારાજને વાત કરી કે મહારાજ, આ ધાધલના જે દીકરી છે કુમુદાબાઈ, એમના ઉપર અમારી વૃત્તિ ઠરી છે. મહારાજ કે બહુ સારા કન્યા છે. અને પછી મહારાજે કહ્યું કે સારું, દાદાને બોલાવો. દાદા ખાચરને બોલાવે છે. અને પછી આ પ્રમાણે મહારાજ કહે છે કે દાદા, તમારે લગ્ન કરવાના છે. દાદા ખાચર કહે છે કે મહારાજ, મેં તો લગ્ન કરી લીધા. મહારાજ કે કોની સાથે ને ક્યારે? દાદાના દરબારમાં સંતો રહે છે ને, એમણે લગ્ન કેવી રીતે કરવાને, પરણેલા હોય એને પણ કરી શકાય એવી રીત બતાવેલી છે. નિષ્કુળાનંદ કાવ્ય નામનો જે ગ્રંથ છે એમાં એક ગ્રંથનું નામ વૃત્તિ વિવાહ છે. બહુ નાનો ગ્રંથ છે. નિષ્કુળાનંદ કાવ્ય આખો ગ્રંથ કહેવાય. એ ગ્રંથની અંદર નાના મોટા 22 ગ્રંથો છે. પુરુષોત્તમ પ્રકાશ, વચન વિધિ, સાર સિદ્ધિ, ભક્તિ નિધિ, હરિબળ ગીતા, સ્નેહ ગીતા, હરિસ્મૃતિ, એવી રીતે આ વૃત્તિ વિવાહ નામનો એક નાનો ગ્રંથ છે. એ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે.

વૃત્તિ તે નામ વનિતા એટલે સ્ત્રી. આપણા શરીરની અંદર જે વૃત્તિ રહી છે એ સ્ત્રીલિંગ છે, સ્ત્રી. તો એને ભગવાનની સાથે પરણાવવાની છે. દેહે કરીને જેને જ્યાં કર્મ સંબંધ હોય, અને તમે ગ્રહસ્થ કહો ને અન્નજળ હોય ત્યાં ગોઠવાય, એવી રીતે જ્યાં ગોઠવાયું હોય ત્યાં ભલે ગોઠવાયું હોય, પણ સ્ત્રી હોય કે પુરુષ હોય બંને વૃત્તિ દ્વારા ભગવાનની સાથે લગ્ન કરી શકાય છે. દાદા ખાચરે કહ્યું કે મહારાજ, હું તો પહેલેથી જ તમારી સાથે પરણી ચૂક્યો છું, અને મેં તો તમારી સાથે સગપણ કરી દીધું રે. સગપણ હરિવરનું સાચું, બ્રહ્માનંદ સ્વામી થકી મેં જે દિવસથી સાંભળ્યું ને તે દિવસથી મનોમન હું તમારી સાથે જોડાયો છું, અને હવે મારે કોઈની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવું નથી. દાદા ખાચરે મહારાજને ના પાડી દીધી.

મહારાજ હું તો આખી જિંદગી પર્યંત સંતોની જેમ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહીશ અને વ્રત તપ સાધના કરીશ, પણ મારે આ સંસારની અંદર પડવું નથી. મહારાજ કહે છે કે ના, લગ્ન તો કરો જ. અને એમના જે માતુશ્રી કુટુંબીજનો એ પણ દાદાને કહે છે કે ના, મહારાજની આજ્ઞા છે, તારે પરણવું જ જોશે. એ વખતે દાદા ખાચર કહે છે

દાદા ખાચર મહારાજ ને કે છે કે આ નિષ્કુળાનંદ સ્વામી છે ને એ જે રીતે વાત કરે છે, એમને જે વર્ણન કર્યું છે ને એ સાંભળીને તો હું ત્રાસ પામું છું. ત્રાસ પામું એટલે એ દિવસથી મેં નક્કી કર્યું છે કે આ એક બાજુ જોવા જેવું નથી. એટલા માટે મેં મનથી નક્કી કર્યું છે. અને પરણવાની જે વાત છે તો હું આપની સાથે પરણી ચૂક્યો છું. મહારાજને બહુ વિનંતી કરે છે પણ દાદા ખાચર એકના બે થતા નથી કે મહારાજ જે દિવસથી બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને એમના સગા સંબંધી એમને લેવા આવ્યા અને એના મુખે સાંભળ્યું ને

મારે જે કહ્યું તમે અમને કેવા જાણો છો. દાદા કહે છે મહારાજ આપ તો સાક્ષાત ભગવાન છો. મહારાજ કે અમારી આજ્ઞા છે બસ. આજ સુધીમાં દાદા ખાચરે એક પણ આજ્ઞા લોપી નથી. આગળ આપણે જોઈ ગયા ને, શરમ ત્યારે આવે જ્યારે મહારાજની આજ્ઞા ન પડાય. દાદાની ઈચ્છા નથી છતાં પણ પ્રથમનું 14 વચનામૃત મહારાજે કમ્પેરિઝન કરી, સરખામણી કરી છે. એક સંસાર મૂકીને નીકળ્યો છે, એક સાધુ થઈ ગયો છે અને એક સંસારી છે, બેમાંથી કોણ શ્રેષ્ઠ? મધ્યનું 25, છેલ્લાનું 28, 3 વચનામૃતમાં સંસારી અને સાધુની વાત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહારાજ બહુ સરસ સમજાવ્યા છે. અને વર્તાલનું 20 વચનામૃત છે, એની અંદર પણ મહારાજ કે ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નથી. મહારાજની આજ્ઞાએ કરીને ગ્રહસ્થાશ્રમમાં રહે અથવા તો આજ્ઞાએ કરીને ત્યાગી થાય, બંને સરખા જ છે. દાદા ખાચર મહારાજની આજ્ઞાએ કરીને ગ્રહસ્થાશ્રમમાં જોડાય છે અને માત્રા ધાધલના દીકરી કુમુદાબાઈ દાદાના પત્ની બને છે. દાદાના દરબારની અંદર એક નવા મુક્ત મુમુક્ષુ હવે મહારાજની સેવામાં વધારે જોડાય છે. દાદાનો જીવન રથ એક સરખો છે, ગાડી એક સરખા, અને ગાડી જેમ સ્મૂથ ચાલે ને, સામાન્ય રીતે સંસારીના જીવન રથના પૈડા બે એક સરખા નથી હોતા. એટલે તકલીફ વાણીથી, વિચારથી, વર્તનથી, ક્રિયાથી ઘણું બધું એમાં જુદું હોય છે. એટલે સંસાર માંડે ત્યારે સારો લાગે, પણ સંસાર ચાલે ને ત્યારે ખાડા ટેકરાવાળો રસ્તો અને એમાં બેઠો હોય ને એવો લાગે. દરેક ગ્રહ અનુભવ હોય છે. દાદાને જિંદગી પર્યંત એકે વાર એવો અનુભવ થયો નથી. કુમુદાબાઈની સાથે દાદા ખાચરના બહુ જ સારી રીતે ગ્રહ સંસાર ચાલી રહ્યો છે. બંને ભગવાનના ભક્તો છે, ભગવાનની આજ્ઞાએ કરીને જોડાયા છે અને બંનેની વૃત્તિ કેવળ એક ભગવાનમાં જ છે. ભગવાનને રાજી કરવાનું જ બંનેને તાન છે. આવી રીતે ઘણા બધા વર્ષો વીતે છે. આપણે તો અહીંયા આગળ આજના દિવસની અંદર આ બીજો પ્રસંગ પણ પૂરો કરવાનો હોય, વિશેષ કુમુદાબાઈ અને દાદા ખાચરના કેટલાક જે પ્રસંગો હોય એની આપણે અત્યારે વાત કરતા નથી. પરંતુ દાદા ખાચર આવી રીતે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી પણ મહારાજ દાદાના દરબારમાં રે, વિચરણ કરવા જાય હરે ફરે, પણ વિશેષ કરીને ત્યારે એકવાર મહારાજ દાદાના દરબારની અંદર, હવે કુમુદાબાઈ પણ આવી ગયા છે, અને મહારાજે દરબારગઢની અંદર એટલે કે જીવવા લાડુ બાકી કુમુદાબાઈને કહ્યું કે અમારે હવે અહીંયા રહેવું નથી, અમારે તમારા દરબારમાં નથી રહેવું. લોકોએ કારણ પૂછાયું કે કેમ મહારાજ તમારે રહેવું નથી? મહારાજ કે હવે અમારે છે ને સંન્યાસી થઈ જવું છે, અમારે હવે અહીંયા રહેવું નથી એટલું નહીં, પણ અમારે હવે સંન્યાસી થવું છે. એટલે કોઈ કારણ પૂછ્યું કે કેમ સંન્યાસી થવું છે? તો કે તમે ગ્રહસ્થાશ્રમી કહેવાવ ને, એટલે તમારી રસોઈ ને તમારું બધું જે હોય ને બરાબર ચોખ્ખું શુદ્ધ ન હોય, એટલે કે અમે હવે સંન્યાસી થઈ જઈશું અને પછી એ સમાજની અંદર ફરશું અને રહેશું. એટલે જીવબા લાડુબા મહારાજને કહેશે મારા સંન્યાસી થઈ જાવ ને તો બહુ સારું, કારણ કે સંન્યાસી થાવ ને એટલે ઘરે ઘરનું તમને ખાવા મળે અને ત્યાં બધાના નિયમ ધર્મ બહુ ચોખ્ખા હોય. એમ કરી અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે. એમણે કહ્યું કે બારે જેને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્વામિનારાયણની નીતિ રીતિ પ્રણાલિકાની ખબર નથી, નાવું ધોવું ચાળવું ગાળવાની જેને ખબર નથી ને, એને ત્યાં તો મહારાજ બહુ સારી રસોઈ બને. પછી કહ્યું કે એમાં જો ગામડા ગામમાં તમે જાઓ ને તો બહુ સારું બને. મહારાજ કે શું? એટલે કહ્યું કે ગામડાની અંદર

તો હોય. અને વહેલી સવારે સૌથી પહેલા ઉઠવાનું બાઈ માણસને. ઉઠ્યા પછી જે ગઈ આગલી રાત્રે ચૂલાની અંદર રસોઈ કરી હોય અને જે બળતણ બાળ્યું હોય એની રાખ લેવાની બાઈ માણસે. નવા લાકડા અંદર મૂકવાના બાઈ માણસે. પછી ઉપર પાણી ગરમ મૂકવાનું બાઈ માણસે. ગોળાને વીંછળવાના બાઈ માણસે. કુવે પાણી ભરવા જવાનું બાઈ માણસને. ગાય ગાય ભેંસ વગેરે હોય એને ધોવાના બાઈ માણસે. વાસી દુવાડવાનું, ચોક સાફ કરવાનું બાઈ માણસને. અને રોટલા ઘડવાના, રસોઈ કરવાની પણ બાઈ માણસને. અને રોટલા ઘડતાય, બાજરાના રોટલા ઘડવાના હોય. રોટલા ઘડતાય અને નાનું છોકરું ઉઠે તો એને નવરાવું ધોવરાવું પણ બાઈ માણસને. અને સાવ નાનું હોય, બે નંબર કરીને આવે, ટોયલેટ જઈને આવે ને તો એનો પાછલો દરવાજો સાફ કરી આપવાનો પણ બાઈ માણસને. પછી એ જાતે રોટલા ઘડે. આવું વર્ણન કર્યું ને મહારાજ કે એવું હોય તો કે હા, તો કે હવે અમારે સંન્યાસી નથી થવું અને તમારી રસોઈ અને તમારો જે ભક્તિભાવ છે ને એ સારો છે. દાદા દાદાના દરબારની અંદર આવા પણ પ્રસંગ બને છે. મહારાજ દાદાની સાથે બોટાદ આવી રહ્યા છે, ગાડામાં બેઠેલા છે અને ગઢડાથી નીકળીને છેક બોટાદનું પાદર આવ્યું અને મહારાજ કે દાદા આ ગાડું જરા બેસવામાં સાંકડું પડે છે. દાદા કહે કે હા મહારાજ છે તો સાંકડું. તો કે એમ નહીં સાંકડું નહીં, તમે જરા નીચે ઉતરીને ખેંચો પહોળું થાય. આ દાદો છે ભાઈ. થાંભલાને વિચાર કે વિકાર થાય ને તો દાદાને થાય. દાદા થડ લઈને નીચે ઉતરી ગયા અને કાડું આમ ખેંચવા લાગ્યા. ઇલેસ્ટિકનું નહોતું ભાઈ, લાકડાનું જ હતું. અને દાદાએ થોડું ખેંચ્યું. મારે કે હા હવે બરાબર છે. દાદા બેસી ગયા. દાદા ખાચરના મનની અંદર મહારાજના સ્વરૂપની વિશે, એમની ક્રિયાને વિશે એક પણ શંકા વિચાર સુધો થતો નથી. મહારાજ જે કરે તે બરાબર હોય, આવી દાદાની નિસ્તર્ક બુદ્ધિ છે. મહારાજ જ્યારે જ્યારે ગઢડાથી વરતાલ જાય ને ત્યારે કુટુંબીજનોને પણ સાથે લે, કારણ કે આખું સમગ્ર કુટુંબ જ મહારાજમય બની ગયેલું હતું. અને અહીંયા કરતો કારભાર તરીકે હરજી ઠક્કર કે લાજા ઠક્કરને જે કરવો એ કરે. આ તો કેવળ મહારાજની સાથે જ મસ્ત હતા બસ. અને મહારાજે પણ વડતાલની અંદર હરિજયંતી અને દેવઉઠી એકાદશી માટે તો કહેલું કે આ બે સમયમાં અમે જ્યારે જઈએ ને ત્યારે બધાને સાગમટું આમંત્રણ છે. અને આ વખતે મહારાજ વડતાલજી જઈ રહ્યા છે ને જોબન પગીના આમંત્રણથી ફૂલદોળનો ઉત્સવ કરવા માટે. ઐતિહાસિક ફૂલદોળ ઉત્સવ વડતાલમાં જે થયો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિદ્યાનગરની અંદર એવો ઐતિહાસિક ઉત્સવ ઉજવાયો હતો, એ ઉત્સવમાં મહારાજ જઈ રહ્યા છે. અને બહુ સમય પહેલાથી તૈયારી કરાવેલી છે અને ઘણા બધા સંતોને મોકલ્યા છે. એના તો બહુ જ વધારે લાંબુ વર્ણન શાસ્ત્રમાં છે, આપણે બધા એનાથી પરિચિત છીએ. એ પ્રસંગે જ્યારે જવાનું છે અને જવાનો દિવસ આવી ગયો અને નાજા જોગિયા મહારાજની માણકી ઘોડી શણગારી અને દાદાના દરબારમાં લાવીને ઊભી રાખે છે. માણકી ઘોડી આવી ગઈ. મહારાજ આમ દરબારગઢમાંથી નીચે ઉતરતા હતા અને એ સમયે અચાનક જીવબા લાડુબા સ્ત્રી ભક્તોને કહ્યું કે તમારે અહીંયા રોકાવાનું છે. મહારાજની આજ્ઞા થઈ એટલે ત્યાં ઓછરીની કોર ઉપર આવી રીતે જ્યાં સ્ટેજનો આ ધાર છે ને છેલ્લો ભાગ, ત્યાં આગળ આવીને ઊભા રહી ગયા. મહારાજ તો આટલું કહીને કટકટ પગથિયા ઉતરીને નીચે આવ્યા. નીચે આવ્યા, માણકી ઘોડી તૈયાર હતી. મહારાજે છલાંગ મારીને ઘોડી ઉપર અસવાર થયા. માણકી એ મહારાજનું મન છે. મહારાજ જ્યાં સંકલ્પ કરે ને ત્યાં માણકી ઘોડી મહારાજને પહોંચાડી દે. મહારાજ ઘોડી ઉપર બેઠા. ઘોડી ઉપર બેસે ને એટલે તેમ તમે ગાડીને ચલાવો ને, ગિયર બદલો, હેન્ડ ગિયર પાડો, પહેલાં ખોલો, બોલો શું કહેવાય, પાડો અને પછી ગાડીને ચાલુ કરો. તો એવી રીતે મહારાજ ઘોડી ઉપર બેસે. પછી ઘોડીને ચલાવવાની અમુક નિશાનીઓ હોય. આવી રીતે ઘોડીના મોઢામાં જે બે દોરડા નાખે એને ચોકડું કહેવાય. ચોકડું, ચોકડું કહેવાય. અને ચોકડાની બે બાજુ બે દોરી હોય એને સરક કહેવાય. જમણી બાજુ ઘોડીને વાળવાની હોય તો જમણું સરકને ખેંચે એટલે જમણી બાજુ, લે ડાબી બાજુ ખેંચો તો ડાબી બાજુ, બંનેને સેજ આમ ખેંચીને મૂકી દે તો ઘોડી ઊભી રહી જાય. બીજી વાર એવી જ રીતે કરે તો ઊભી હોય તો ચાલવાનું. એવું નહીં કે આમ ખેંચે એટલે ઊભી જ રહે, બીજી વાર એ જ નિશાની કરે તો ચાલવાનું. એ ઘોડીને આપણા કરતાં વધારે ખબર પડે. મહારાજ ઘોડી ઉપર બેઠા અને ઘોડીને ચલાવવા માટેની જે પહેલી સમસ્યા હોય નિશાની, એ મહારાજે કરી. માણકી મહારાજનું મન છે. માણકી જાતવાન ઘોડી છે. કેસર બેરી બોદલીને ફૂલવાળ, તાજણ તીખી વાંગળીનો ઘણો તાલ, આ જે ઘોડાઓના નામ છે, જાતિ છે, એ જાતવાન ઘોડા કહેવાય. જાતવાન ઘોડાની નિશાની એ કહેવાય કે એના ઉપર અસવાર બેઠો હોય
અને કંઈક શરત ચૂકથી કંઈ એવું બને અસવાર પડી જાય ને તો ઘોડું ત્યાં ને ત્યાં ઊભું રહે. નદીમાં પાણીનું પૂર આવ્યું અને અસવાર જતો અને અસવાર પડી જાય ને તો ઘોડું આમ અબાઉટ ટર્ન થઈ અને અસવારને બચાવી લે. આ જાતવાન ઘોડા ભાણકી તો એમાં ઉત્તમ પ્રકારની અને દૈવી જીવ છે. એ મહારાજની સેવા કરવા માટે જ આવેલી છે. મહારાજ એના ઉપર અસવાર થાય ને મનવે, મહારાજ કહે ને મન વેગે ગાંફ જાય. મન મહારાજનું જેટલું સ્પીડથી પહોંચે ને એટલી સ્પીડમાં માણકી ઘોડી મહારાજને જે જગ્યાએ જવું હોય ત્યાં પહોંચાડે. મહારાજ ઘોડી ઉપર વિરાજમાન થયા અને ઘોડીને ચાલવાનો ઈશારો કરે છે. ઘોડી ચાલતી નથી. મહારાજે બીજી વાર સરક પકડી અને ખેંચી, ચાલતી નથી. એ જે જે કરવું ઘટે એવું કરી જોયું. છેલ્લો એક એવો ઉપાય હોય કે ઘોડીને કોઈક વાર ખાડો આવ્યો હોય, ટેકરો હોય, કોઈ વાડ હોય અને છલાંગ મારીને કૂદાવવાની હોય ને ત્યારે ચોકડું જે છે ને પકડી ખેંચી અને બે બાજુ જે પગ જે જગ્યાએ નીચે રહે અને પગની આ પાણી નીચેનો ભાગ એને એડી કહેવાય. એ ઘોડીના પેડુંમાં એનું ઘોડીનું જે પેટ આવે ત્યાં એક સાથે બે જો મારવામાં આવે ને તો ઘોડી આખી આમ છલાંગ મારે, કૂદકો મારી અને અસવારને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. મારા જે પેટમાં પાડું મારી જો પેગડામાં પગ મારીને આમ એવું કરી જોયું ને પણ ઘોડી ચાલતી નથી. મહારાજે નીચે જોયું કે ઘોડીને ક્યાંય બાંધી છે, બાંધી નહોતી. અને મહારાજે આમ પાછું વાળીને જોયું. મહારાજ પામી ગયા કે ઘોડીને બાંધી નથી પણ આ જે સ્ત્રી ભક્તો છે ને એ મહારાજને વૃત્તિ દ્વારા ખેંચી રહ્યા છે. બસ જીવબા લાડુબાએ તો માણકીને એટલું જ કહેલું કે માણકી તું સ્ત્રી જાતિમાં જન્મી છો ને અમે સ્ત્રી જાતિ, આપણે બે બોન બહેન કહેવાઈએ. આજે તું અમારો પક્ષ રાખજે અને મહારાજે અમને આજ્ઞા કરી છે કે તમારે નથી આવવાનું તો અમારી આંખો તૃપ્ત થાય ને ત્યાં સુધી અમે મહારાજના દર્શન કરી લઈએ અને પછી તું જાજે. માણકી જીવબા લાડુબાની ભક્તિને વશ થઈને ઊભી છે. મહારાજ પામી ગયા અને પછી મહારાજ કહે છે

જાઓ મહારાજ, તમે તો ભગવાન છો, જાઓ પ્રભુ, રામનવમી નથી દૂરી, તમે ફૂલદોળનો ઉત્સવ કરવા જાઓ ને, ફાગણ સુદ પૂનમ, ફાગણ પછી તરત ચૈત્ર મહિનો આવે, બસ હરિજયંતિનો ઉત્સવ અહીંયા કરજો, આ શરતે તમે જાઓ. મહારાજ જાય છે, એ પ્રસંગનું લાંબુ વર્ણન નથી કરવું, બીજો પ્રસંગ કેવો છે એટલે, પણ મહારાજ ત્યાં આગળ ચોબન પગીના આમંત્રણથી બહુ જ અદ્ભુત ઐતિહાસિક ફૂલદોળ ઉત્સવ કરે છે, અને બાર બારણાનો હિંડોળો મહારાજ બાર સ્વરૂપ ધારણ કરે છે, ત્યાં ભક્તોને જે દિવ્ય સુખ આપે છે ને, જે દિવસથી મહારાજ ગઢડાથી ગઢડાની ભૂમિ છોડીને એ દિવસથી આ બહેનો મહારાજની રાહ જોવે છે અને અખંડ મહારાજનું ચિંતન કરે છે. દાદા ખાચરને મહારાજે સાથે લીધેલા છે. અહીંયા આગળ દાદા ખાચર મહારાજ જે રીતનું સુખ આપે છે ને, આ ઉત્સવ થયો ને એનું વર્ણન લખે, આપણે લખવું હોય મોટા ભાગે બહુ સુખ્યા ને એવું કરે, સમય આ ઉત્સવમાં જ જાવ, ત્યાં પીડો પડે ને, ત્યાં વ્યવસ્થા ના હોય ને. યોગીજી મહારાજ સમય ઉત્સવનો મહિમા સમજાવતા કહેતા, બાપા ઘણી વાર કહે છે પ્રમુખ સ્વામી મહારાજ કે સમય ઉત્સવમાં આવવાથી એક સાથે હજારો લાખો હરિભક્તોના દર્શન થાય, એ બધાના ઘરે જવું હોય તો કેટલું ગાડી ભાડું ખર્ચવું પડે, કહો કેટલા દિવસ જાય, અને એ બધા જે રહેતા હોય ને, તો આપણે સમૂહમાં રહેતા શીખીએ, સમૂહમાં રહેવાથી આપણી શક્તિ વધે છે, આપણી ભક્તિ પણ વધે છે, દરેકના આમાંથી કંઈક ને કંઈક આપણે સારું જોવા મળે, પ્રેરણા મળે, કંઈક સારું સાંભળવા મળે. તો દાદા ખાચર સમયામાં ગયા છે અને સમયાની અંદર જે ભક્તો આવ્યા છે, જે વ્યવસ્થા થઈ છે મહારાજની માટે, જે હિંડોળો બનાવ્યો છે ને એનો એક કાગળ લખ્યો, પણ વિશેષ કાગળ તો આ બધું તો સારું જ હતું, પણ એને તો એટલો જ રસ હતો દાદાને પણ કે મહારાજ અમારે ત્યાં ફરી પાછા ક્યારે પધારે. દાદા ખાચર એક કાગર અહીંયા આગળ જીવુબા લાડુબાને લખે છે, અહીંયા આગળ મહારાજ આ ઉત્સવ કરે છે, પ્રેમાનંદ સ્વામી લખ્યું એમ 10 દિવસ મહારાજ ફૂલદોળનો ઉત્સવ કરે છે અને ત્યાં રોકાય છે. અહીંયા જીવુબા લાડુબા બંને સૂતા છે ને, રાત્રે સ્વપ્નો આવે છે, સવારે ઉઠે છે ને તો આમ તો જો ને ગોપીઓ જેમ કહેતા ને, શ્યામ તને શ્યામ મને શ્યામ હે અમારો ધન્ય ઉદ્ધો આઠો જામ હમે શ્યામ હે સો કામ હે શ્યામ ગતિ શ્યામ મતિ શ્યામ હે સો પ્રાણપતિ અંધકિશો લાકરી આધાર શ્યામ નામ હે, એવી રીતે જીવબા લાડુબાને પણ રોમ રોમ ભગવાનનું ભજન થતું અને મહારાજને મય વૃત્તિ બની ગઈ હતી. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર અખંડ મહારાજનું ચિંતવન થતું હતું, સ્વપ્નમાં સુઈ ગયા ને મહારાજના દર્શન થયા, એ લીલાના દર્શન થયા. અને સવારે બંને બહેનો ઉઠે છે ને, અતિ આનંદમાં છે, જયા કહે લલિતાને વાતળી, જીવબા લલિતા એટલે લાડુબા, જયા કહે લલિતાની વાતળી, જીવબા લાડુબાને કહે છે કે મને સુંદર સ્વપ્ન આવ્યું, મહારાજના દર્શન થયા. તો લાડુબા કહે છે મને પણ મહારાજના દર્શન થયા. એવું પરંપરાગત મેં સાંભળ્યું છે, આખું આમ તો કીર્તન જ છે, આ મહારાજ આજ વરતાલથી આવશે, પણ જીવબાન લાડુબા એવું કહે છે કે તમને જે સ્વપ્ન આવ્યું તમે કાગળમાં લખો, તમને સ્વપ્નમાં શું શું દર્શન થયા. બંને બહેનો કાગરમાં લખે છે ને, બંનેને એક જ દર્શન થાય. હજી જ આ વાત કરે છે ને તો એક ખેપિયો આવીને એના હાથમાં એક કાગર આપે છે,

અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના, ઉત્તમ ભૂપ એટલે દાદા ખાચર. આ કાગળની અંદર અક્ષર કોના છે, કોને લખેલો કાગળ છે, કે દાદા ખાચરના અક્ષર છે. અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના લખ્યા વરતાલથી સમાચાર. શું લખ્યું છે,

પ્રેમાનંદ સ્વામી આ કીર્તન ની અંદર લખ્યું છે કે 10 દિવસ જમી જમાડી સીધાવ્યા, મહારાજ વડતાલ ની અંદર 10 દિવસ રહેલા છે. દાદા ખાચરે ત્યાં પહોંચ્યા પછી ત્રીજા દિવસે પત્ર લખ્યો છે, અને પત્ર ત્યાંથી અહીંયા પહોંચતા 7 દિવસ થયા. 7 દિવસે તે દિવસે લખે છે, આજથી 7મે દિવસે મહારાજ આપણે ત્યાં પધારશે. અને 7મે દિવસે આ કાગળ આવ્યો, રાત્રે સ્વપ્ન આવ્યું, અને આ સ્વપ્નની વાત કાગળ વાંચે છે. ને ત્યાં તો

કેવું મહારાજમય બનવાનું આપણને શીખવે છે. સંસારમાં હોય તો પણ ચિત્ત ચિત્ત કી વૃત્તિ એક હે ભાવે તહાં લગાવો, ચાહે હરિ કી ભક્તિ કરો ચાહે વિષય કમાવો. આ કુટુંબીજનો આપણને શીખવાડે છે, હરતા ફરતા ખાતા પીતા નાતા ધોતા સહજ ભક્તિ. સમય નથી પણ પરમ પૂજ્ય બાપાના જીવનની અંદર અખંડ ભગવાનને ધાર્યા હોવા છતાં પણ આ એમની એક સહજ ભક્તિની ટેવ છે. કોઈ પણ ક્રિયાની અંદર તમે જુઓ, નાનામાં નાની ક્રિયા હોય પણ એમાં સ્વામીશ્રીની વૃત્તિ સહજ મહારાજમય છે. આપણને સૌને પણ આ શીખવે છે, આખ્યાનમાંથી પણ આપણને આ જાણવા મળે છે. એકવાર ભાદરવો મહિનો અને ભાદરવા મહિનાની સુદ ચોથને સૌરાષ્ટ્રની અંદર દગડા ચોથ કે. આમ તો દગડ શબ્દ છે ને મરાઠી છે, દગડ એટલે પથ્થર. એ દિવસે સૌરાષ્ટ્રની અંદર પણ લોકો કોકના ઘર ઉપર પથ્થરો નાખે. આમ તો કોઈના ઘરમાં પથરા ના નાખવા જોઈએ, પણ આ એક કંઈક ખબર નહીં કેટલાક રિવાજો ને કેટલાક કુરિવાજો. દગડા ચોથને દિવસે લોકો આવી રીતે કોઈના ખોરડા ઉપર પથરા નાખે. અને દાદા ખાચરના એક બેન હતા, એનું નામ સોમબા. દાદા ખાચર એને દાદા ખાચરના આપણે શું કહેવાય એભલ ખાચરના બેન, એમનું નામ સોમબા એટલે દાદા ખાચરના ફોઈ થાય, એટલે સોમબા ફોઈ નામે આ ફેમસ પાત્ર છે. અને એમના ખોરડા ઉપર એટલે કે દાદાના દરબારમાં કોઈએ દગડ પથ્થર નાખ્યો અને જેવો પથ્થર પડ્યો ને એવો મોઢામાંથી દરબારોને કીધું ને કાઠી ગધેડી નો બોલે ત્યારે એ તો ભણી રહ્યો સમજો. ત્યારે ગધેડી નો બોલતો શીખે ને, ગધેડી નો ગાળ બોલે એટલે એ બધા વેદ માત્ર ભણી રહ્યો કહેવાય. એટલે તો જેવો એના ખોરડા પર પથ્થર પડ્યો અને સોમબા ફોઈના મોઢામાંથી ગાળ નીકળી અને મહારાજ અક્ષર ઓરડીમાંથી આમ આવતા હતા ને, એમણે સાંભળી મહારાજના કાને આવું આ સંભળાય એટલે અભડાયો કહેવાય ને કાન. મહારાજ એકદમ નારાજ થઈ ગયા અને દાદાના દરબારમાં આવી અને તરત જ કહ્યું કે હવે અમારે અહીંયા રહેવું જ નથી, બહુ લાંબો પ્રસંગ છે. અને પછી તો સોસો વાના કરે છે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર, અઠવાડિયા સુધી મહારાજને રીઝવવા પ્રયત્ન કરે પણ મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે અમે અહીંયા રહીએ અને છતાં અમારો સંગ પ્રસંગ હોવા છતાં પણ હજી એમના સ્વભાવ ટળ્યા નથી. પ્રભુ મળે દૂર ગણ ટળે.

આપણે સૌ જાણીએ છીએ ને કે પારસ મણિ કે સંગ છે કંચન ભઈ તલવાર. પારસ મણિનો સ્પર્શ કંચન લોખંડને થાય ને તો એ સોનું થઈ જાય. તલવારને પારસ મણિનો સ્પર્શ થાય તો તલવાર સોનાની થઈ જાય. સોનાની તલવાર થાય એટલે એને મારવાનો સ્વભાવ, એની જે ધાર શાર્પનેસ અને એનો જે તલવારનો આકાર એ કંઈ ન મટે. સોમબા ફોઈએ પણ આટલા વર્ષ સુધી મહારાજનો સમાગમ કર્યો, સાથે રહ્યા, પરંતુ એનો આ સ્વભાવ જતો નથી. મધ્યનું સાત દાદાના દરબારમાં જ નિરૂપાયેલું છે ને કે ભગવાનના ભક્તના અંતરમાં તો એવી ઈચ્છા હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? કદાચ આ પ્રસંગ પછી જ મહારાજે આ વાત કરી હશે, જ્યારની હોય ત્યારે. પણ મહારાજ બહુ ઉદાસ થઈ ગયા અને પછી તો બહુ જ બધા વિનંતી કરે છે, સ્વભાવ છોડવાની વાત કરે છે ને, ત્યારે મહારાજ ત્યાં રહે છે. પછી પ્રસંગ બને છે કે મહારાજ કુશળ કુંવરબેના આમંત્રણથી ધરમપુર જાય છે. એ પણ લાંબો પ્રસંગ છે. ધરમપુર વાંસદા જઈ અને મહારાજ પાછા ગઢડાની અંદર આવે છે. ગઢડાની અંદર આવ્યા અને બધા મહારાજની પાસે આવ્યા, દર્શન કર્યા, પગે લાગ્યા, પણ સોમબાપ હોય છે ને સોગ્યું મોઢું કરીને આમ બેઠા હતા. એટલે મહારાજ એમની નજીક ગયા અને પૂછ્યું કે સોમબાપ હોય તમે કેમ કાંઈ બોલતા નથી? તોય ના બોલ્યા. મહારાજ કંઈ કંઈક તકલીફ છે, કેમ બોલતા નથી, કંઈ દુઃખ આવી પડ્યું છે? ધીરે ની કંઈક અમારી કાઠીની જાત અને કંઈક અવળું બોલાઈ જાય અને તમે નારાજ થાવ. એને યાદ છે હજી કે એનાથી મુખમાંથી ગાળ બોલાઈ ગઈ ને મહારાજને નહોતું ગમ્યું એ દિવસથી છેલ્લાનું 24મું વચનામૃત. આપણે પહેલા દિવસે કહ્યું હતું કે મહારાજે તો સંકલ્પ કર્યો કે વન વિચરણ દરમિયાન કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રહેવું. પણ દાદાના દરબારમાં શા માટે રહ્યા? દાદા ખાચર એકલા જ નહીં, જીવબા લાડુબા જ નહીં, પણ મહારાજ કહે છે કે દાદા ખાચર અને કુટુંબીજનોએ, છેલ્લાનું 24મું વચનામૃત, દાદા ખાચર અને કુટુંબીજનોએ અમને ન ગમે એવો એકેય સ્વભાવ રાખ્યો નથી. આપણે સ્વામીને રાખવા છે ને, સ્વભાવ નહીં રાખવા છે. કદાચ સ્વામી રહે કે ન રહે વાંધો નહીં, પણ સ્વભાવ તો રહે છે, એને તો રાખવા છે ને. એમને એમની સાથે જ નથી ગમતું. મહારાજ કે અમને સ્વભાવનો અભાવ છે, વ્યક્તિનો નહીં. કોઈ એવું માનતો કે આ વ્યક્તિ મહારાજને નથી ગમતા, વ્યક્તિ સાથે અણગમો છે જ નહીં. વ્યક્તિ જે વિચિત્ર સ્વભાવ રાખે છે ને, મહારાજ કે અમને સ્વભાવનો અભાવ છે અને અમે તમારા સ્વભાવ છોડવા માંગીએ. એક અમારા પ્રસંગની અંદર આવેલી ઘોડી, એનો જો અમે સ્વભાવ છોડાવ્યો હોય તો તમને તો સ્વભાવ છોડાવીએ જ ને. અને દાદા ખચરને કુટુંબીજોને મહારાજની આ મરજી રૂચિ જાણી, જે ન ગમે જગદીશને જાણો તેનું ન લઈએ નામ. પછી જે ભગવાનને ન ગમતું એ ન રખાય. આપણામાં પણ કોઈનામાં જે કંઈ હોય તે. અમને એક પ્રસંગની સ્મૃતિ કરી હતી. બાપા 1972ની અંદર સ્પેશિયલ ટ્રેનમાં ચારધામની યાત્રાએ જ્યારે નીકળ્યા, ત્યારે પહેલે જ દિવસે વડોદરાથી ટ્રેન નીકળીને ઉજ્જૈન ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી અને બાપાએ પછી નાની સભા કરેલી. એ સભા દરમિયાન બાપાએ કહ્યું કે આપણી આ યાત્રા છે ને 42 દિવસની ટ્રેન છે, 42 દિવસ સુધી બધા યાત્રામાં સાથે ફરવાનું છે. ટ્રેનની અંદર નાની મોટી અગવડ સગવડ પડે એ થોડીક વાત કરીને બાપાએ કહ્યું કે 42 દિવસ સુધી આપણે સાથે રહેવાના છીએ, તો દરરોજ એક એક સ્વભાવ છોડીએ ને તો 42 દિવસની અંદર 42 સ્વભાવો આપણા જતા રહેશે. આપણે તો કેટલા બધા આપણામાં હશે. મધ્યના 51માં કીધું છે, 51 તો છે જ, તો 42 તો કદાચ ગણતરી કરે તો વધારે પણ હોય. મોટા પુરુષ જાણતા હશે, એટલે કહ્યું કે 42 દિવસ દરરોજ જો એક એક સ્વભાવ છોડે, સ્વભાવ છોડે તો સુખ થાય, સ્વભાવ છોડે તો મહારાજ રાજી થાય. આ રીતે દાદા ખાચર અને કુટુંબીજનો એ મહારાજને રાજી કરવા માટે પોતાના સ્વભાવ પણ છોડેલા છે. હવે વાત બને છે કે મહારાજ દાદા ખાચરના દરબારની અંદર આવી રીતે રહે છે અને આવી રીતે દાદાની ખૂબ પ્રશંસા કરે. એટલે સાચા અર્થમાં જે કંઈ હતું એ દાદાના ગુણોનું ગાન મહારાજ કરે છે, મહારાજના મુખમાંથી થઈ જાય છે. જેમ પ્રથમનું 76મું વચનામૃત છે, સંતો મનન કરે છે. સામાન્ય રીતે દરેક વચનામૃતની અંદર એવું આવે, સ્વામિનારાયણ 1876ના માક્ષર સુધી એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં, આ જ વચનામૃતનો ક્રમ છે. પણ પ્રથમના 76ના વચનામૃતમાં એવું છે કે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. દાદા ખાચરનું નામ પહેલું છે અને મહારાજનું નામ પછી. કેમ?
મહારાજે એમાં લખ્યું છે ને, પંચવર્તમાને ખોટ ન હોય, અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મુંજાય નહીં, એવો જે હોય તે ઉપર અમારે. એવા કોણ હતા? દાદા ખાચર. આવા દાદા ખાચર હોય મહારાજના મોખમાંથી વારે વારે બોલે તો દાદો તે દાદો, દાદો તે દાદો. પંચાળા નરેશ ઝીણાભાઈ એ પણ ઉત્તમ ભક્ત છે. મહારાજનો સમાગમ કરવા માટે હવે મુમુક્ષુ છે, ઘરેથી 20-20 કાગળ આવે છે. કાગળ આવે ને આમ મૂકી દે નીચે, બીજો કાગળ નીચે, ત્રીજો, 20 કાગળ આવ્યા. એક કાગળનો જવાબ નહીં વાંચવાના નહીં, કશું નહીં. કુટુંબીજોને મહારાજ ઉપર કાગળ લખ્યું કે દરબાર ઝીણાભાઈ આપનો સમાગમ કરવા માટે આવ્યા છે, ખરેખર ત્યાં છે કે કેમ? અમે આટલા કાગળ લખ્યા પણ કોઈ જવાબ નથી. મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે તમારા ઉપર કાગળ આવ્યા છે? તો કે હા. કેટલા? ગણતરી કરી બધા, કેટલા મહારાજ છે? તો કે તમે જવાબ નહીં તો મહારાજ વાંચ્યો જ નથી. કેવા મુમુક્ષુઓ છે. દુષ્કાળના સમયની અંદર 60 સાધુઓના મંડળને પોતાને ત્યાં રાખેલું, આવી તો અદભુત સેવા કરી છે. એના મનની અંદર એક વાર મહારાજના ચરિત્રની અંદર દાદાનું રાખે છે ને એટલે શંકા છે, મહારાજ કેમ દાદો દાદો દાદો કરે? શું અમે દાદાથી કમ છીએ? મહારાજ પંચાળા પધારે છે, અને ગામની અંદર શિયાળાનો સમય હોય, એક કોઈ પરણિત ફૂલે કે ચડ્યા છે ઘોડા પર બેસીને આખા ગામની અંદર ફેરવે કે આ મૂર્તિઓ હવે રેસ ઉપર ઉતરવાનો છે. બધાને ખબર પડે કે આ પણ એક હવે આપણામાં ભળવાનો છે. ઢોલ વાગતા હતા, મહારાજે કીધું આ શું થાય છે? ભગવાન બધું જાણતા હોય, પણ આને મનુષ્ય ચરિત્ર કહેવાય. અને પછી એ પ્રસંગ આપણે પ્રચલિત છે, જાણીએ છીએ. કહ્યું કે આવું છે મહારાજ, કે અમારે પણ પરણવું છે અને બધી વાત ચાલે છે. મહારાજ કે અમારા માટે કન્યા લાવો. અને પંચાળા નરેશ ઝીણાભાઈના બેન અદીબા સામે વૃત્તિ ઠરે છે અને કહ્યું, અદીબાને પૂછ્યું કે તમે મહારાજની સાથે પરણવા તૈયાર છો? અદીબા તો રાજીના રેડ થઈ ગયા. મીરાની પંક્તિ સાંભળેલી, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટળ્યો. હે, અદીબા તો અત્યંત ખુશખુશાલ થઈ ગયા, એને પોતાના અહો ભાગ્ય માનવા લાગ્યા. એના 33 કરોડ રૂવાળા હે ને, આમ ઝણઝણી ઉઠ્યા કે વાહ, મહારાજ મારો હાથ પકડશે, મારા અહો ભાગ્ય. અને પંચાળા નરેશ ઝીણાભાઈને કહ્યું કે ભાઈ મહારાજીને આ ઈચ્છા છે ને, એને ખબર હતી કે આવું મહારાજે કર્યું છે. અને અદીબા હા પાડે છે, અને ઝીણાભાઈ છે ને ભોંખો તરવા લાગ્યા, નીચે જોઈ ગયા. અને પછી તરત આમ ઊંચે જોઈને કહે છે કે આ વાત તો નહીં બને. કેમ? તો કે અમે ગરાસિયા કહેવાઈએ. દાદા ખાચર છે ને, ખાચર ખુમાણને વાળા, એ એક બાજુ કહેવાય, અમે ગરાસિયા કહેવાય. અત્યારે આપણે લાંબુ વિવરણ નથી કરતા, પણ એવું કહેવાય. ભગવાન સ્વામિનારાયણે સમકાલીન લોકજીવનમાં બીજી વાઘેલાએ નોંધ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર જે નાગર બ્રાહ્મણો હતો ને, જૂનાગઢની અંદર વિસનગર બે જગ્યાએ નાગર બ્રાહ્મણો રહે, એ નાગર બ્રાહ્મણો બીજા બધા દ્વિવેદી ત્રિવેદી દવે આ બધાને કેવા સમજે? એ બ્રાહ્મણ કહેવાય, અને પેલા એ બ્રાહ્મણ કહેવાય. તો કે આ બધા બ્રાહ્મણ જ છે ને, એમાં શું ફેર? તો નાગર બ્રાહ્મણો કે ના બ્રાહ્મણ બ્રાહ્મણ ન કહેવાય, કે બંનેમાં ફરક કહેવાય. શું ફરક? તો કે હિન્દુ અને મુસલમાન જેટલો ફરક કહેવાય. નાગર બ્રાહ્મણ અને બીજા બ્રાહ્મણની અંદર એવી રીતે પંચાળા નરેશ ઝીણાભાઈ કહે છે કે અમારા ગરાસિયામાં અને આ ખાચરની અંદર આટલો ફરક. દાદાના દરબારની અંદર આ બધું ચાલે, અમે ગરાસિયા કહેવાય, અમારું સમાજમાં ખોટું દેખાય. મહારાજને તો આવું કશું કરવું જ નહોતું. પછીનો પ્રસંગ પણ આપણે જાણીએ છીએ, મહારાજ કે અમને ઉલટી થાય છે, અને પછી તો મહારાજ ત્યાંથી નીકળી ગયા. પણ દાદાના દરબારની અંદર મહારાજ ઉગમણા બારના ઓરડાની અંદર વિરાજમાન હોય, અને જીવબા અને લાડુબા પણ બેઠા હોય, અને મહારાજ દાદા ખાચર પોતે દોરી ખેંચે ને, પણ મેં આગળ કીધું ને, કોઈ થાંભલાને વિચાર કે વિકાર થાય ને, તો મહારાજના ચરિત્રની અંદર દાદાને કોઈ ખોટો સંકલ્પ થાય, બસ આવી નિસ્તર્ક બુદ્ધિ, આવી દિવ્ય બુદ્ધિ, આવી નિર્દોષ બુદ્ધિ મહારાજને વિશે હતી. આપણે પણ પ્રગટ સત્પુરુષને વિશે આ બુદ્ધિથી આપણે જોડાવાનું છે. આવી રીતે દાદાનું મહારાજ ખૂબ ખૂબ રાખે છે. વર્ષો વીતી જાય છે. દાદા ખાચરના પત્ની કુમુદાબાઈ, મહારાજનો જે દિવસથી એને નજીકનું સાનિધ્ય મળ્યું તે દિવસે અંતર નાચી ઉઠ્યું છે. અંતરની અંદર એમને અતિ અતિ અતિ આનંદ છે. પણ દાદા ખાચરના જે કાકા જીવા ખાચર છે ને, એ વારે વારે મેણો મારે કે દાદાને ક્યાં કાંઈ સંતાન છે.
અને દાદો ન હોય ત્યારે તો પછી બધું આપણું જ છે ને. વારે વારે આવું સંભળાતા કુમુદાબાઈના કાને પણ આ વાત મળી હતી. અને પછી એકવાર કુમુદાબાઈ દાદા ખાચરને કહે છે કે આપણી જ્ઞાતિની અંદર તો બે પત્ની બધા જ કરે છે, તો મારી ઈચ્છા છે કે તમે એક બીજું લગ્ન કરો, અને હું પણ છું, પણ તમે બીજી વાર એક લગ્ન કરો અને એના થકી કોઈ સંતાન થાય તો આપણો દરબાર છે ને ભર્યો ભર્યો રહે. હવે પહેલી વાર પરણવાનું હતું ત્યારે એને ક્યાં ખબર છે કે કેવા વાના બન્યા છે ને શું થયું હતું. પરંતુ કુમુદાબાઈ તો ભોળા ભાવે એમણે જે કંઈ સાંભળ્યું હતું અને એનાથી કંઈક સારું પરિણામ આવશે એ હેતુથી આ પ્રમાણે વાત કરી. દાદા ખાચર ના પાડે છે. હરિલીલામૃતની અંદર બહુ સરસ પ્રસંગ છે, ખાલી આપણે વાંચી જઈએ.

કુમુદાબાઈને પણ કેવા ઉત્તમ વિચાર છે. એમણે કહ્યું કે મારે તમને બીજી વાર પરણાવવાનો કોઈ બીજો સ્વાર્થ હેતુ નથી, પરંતુ આપણો આ સ્વામિનારાયણ ધર્મ છે અને આ સંતો આપણે ત્યાં આવી રીતે આનંદ કિલોલ કરે છે, એ સંતોનું પછી શું થશે, સત્સંગનું શું થશે, એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે બીજી વાર ઘર માંડો પરણો. દાદા ખાચર ના પાડે છે, અને દાદા ખાચર તો એવી જબરજસ્ત ના પાડી કુમુદાબાઈને કોઈ બીજો વિકલ્પ જ ન રહ્યો. પરંતુ એમના અંતરની ભાવના સાચી હતી. આખો પ્રસંગ બહુ સમજવા જેવો છે. આ કુમુદાબાઈએ જઈને મહારાજને વાત કરી. મહારાજ કે બરાબર છે, તમારી વાત સાચી છે. કુમુદાબાઈએ કહ્યું પણ મહારાજ હું દાદાને કહીને આવી છું, પણ દાદા ના પાડે છે. અને દાદા કહે છે કે હું તો પહેલી વાર પરણવા માટે પણ ઈચ્છતો નહોતો, પરંતુ મહારાજની આજ્ઞા થઈ એટલા માટે, મહારાજની આજ્ઞા પાળવા ખાતર તારી સાથે હું લગ્ન ગ્રંથિથી જોડાયો છું, મારે બીજી કોઈ ઈચ્છા જ નથી. આ વાત જ્યારે કુમુદાબાઈએ મહારાજને કરી, મહારાજ કે ના અમે વાત કરશું અને દાદા પરણ છે. પ્રસંગ લાંબો છે. મહારાજ દાદા ખાચરને બોલાવે છે અને કહે છે કે દાદા ખાચર, હા તમારે બીજી વાર લગ્ન કરવાનું છે. અત્યાર સુધીમાં કેટલું સાંભળ્યું હોય, દાદો જુએ છે, દાદો સાંભળે છે, સાંભળે છે ને હવે દાદો વિચારે છે. દાદાના કાનની અંદર છ વર્ષના દેવાનંદ છે ને, એને દેવાનંદ સ્વામીએ જે શબ્દો લખ્યા ને ચાબખા કહેવાય છે, અને ચાબખો એકવાર વાગે ને તો જિંદગીભર યાદ રહે. સગ

મહારાજ તમારી સાથેનું સગપણ એ જ સાચું. બ્રહ્માનંદ સ્વામીને જ્યારે તેડવા આવ્યા ને એ પદ મને એકદમ યાદ છે. બ્રહ્માનંદ સ્વામીએ લખેલું હતું બેની, એટલે કે બધાને સંબોધીને કહે છે. બ્રહ્માનંદ સ્વામીને કોઈ બેન નહોતા, પણ બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે એમ,

જે દિવસથી આ પદ સાંભળ્યું ને તે દિવસથી પ્રતીતિ થઈ છે કે તમારા સિવાય બીજા કોઈની સાથે વરવું નહીં. મહારાજ કહે છે કે અમારી આજ્ઞા છે, બસ આ શસ્ત્ર. જેવી મહારાજે કહ્યું કે અમારી આજ્ઞા છે, અમારી ઈચ્છા છે, દાદા ખાચર કે તો એક શરત હું પરણું, પણ જેવી રીતે અર્જુનનો રથ ભગવાન કૃષ્ણે ચલાવ્યો હતો એવી રીતે મારી જાનની અંદર આપ સ્વયં પધારો તો હું પરણું. મહારાજ કે તમારી જાનમાં અમે આવીશું, અમે સંતોને સાથે લાવીશું, બસ તમે પરણવાની હા પાડો. અને પછી તો સોમપ્રભાદેવી સુરપ્રભાદેવીને વાત કરે છે કે દાદા ખાચરને બીજી વાર પરણાવવાના છે. બંને રાજી થાય છે અને હેતુ પણ કહે છે કે મહારાજ કહે છે આવા હેતુથી કુમુદાબાઈએ અમને વાત કરી છે અને અમે નક્કી કર્યું છે કે આપણે પરણાવીએ. સોમપ્રભાદેવી સુરપ્રભાદેવી મહારાજને કહે મહારાજ એમના માટે કન્યાનું શું? એ વખતે મહારાજ કહે છે કે અમે એના માટે કન્યા જોઈ રાખી છે. ટૂંકમાં પ્રસંગ જોઈ લઈએ, લગ્ન આપણે આવતીકાલે કરાવીશું. મહારાજ વન વિચરણ વખતે ભાવનગરથી જ્યારે સૌરાષ્ટ્ર તરફ નીકળે છે અને પટવદરને પાદર જાય છે, અને પટવદરને પાદર જાય છે ત્યારે વહેલી સવારનો પોર છે. વન વિચરણ દરમિયાન મહારાજ 7 વર્ષ સુધી ફર્યા છે, ક્યાંય ક્યારેય પાણી માગ્યું નથી. 7 દિવસ સુધી એમણે પાણી વગર ચલાવેલું છે. અહીંયા આગળ વહેલી સવારે પટવદરને પાદર કૂવો છે અને ત્યાં આગળ કેટલાક સ્ત્રી ભક્તો પાણી ભરવા માટે આવેલા છે. મહારાજ કે અમને તરસ લાગી છે અને એક નાની બાળકી ત્યાં પાણી ભરતી દે. મહારાજે એને કહ્યું બેટા મને પાણી પાઈશ. નાની બાળકીએ કહ્યું તમારી પાસે કંઈક વાસણ હોય પાત્ર હોય તો લાવો હું પાઉં. નાની છોકરી પાણી ભરવા આવી હતી એના માટેનું દેગડું પણ નાનું, એને ગુજરાતીમાં મોટો હોય એને હાંડો કહેવાય, નાની હોય એને ગાગર કહેવાય. કદાચ નાની ગાગર લઈને આવી હશે. મહારાજે કહ્યું તું ગાગરની ધાર કર, અમે આવી રીતે ખોબો વાળીને પાણી પી લેશું. એ નાની બાળાએ મહારાજને પાણી પાયું. મહારાજ એને આશીર્વાદ આપે તે મને પાણી પાયું ને હું તને રાણી બનાવીશ, જે મારા આશીર્વાદ છે. વન વિચરણ વખતે આપણે આગળ જોઈ ગયા એમ મહારાજ 1856 સાલમાં ત્યાંથી પ્રસાર થયેલા નીકળેલા છે. દાદા ખાચરનો જન્મ 1856 પોષ વદ છઠના દિવસે થયેલો છે. જે છોકરી સ્વયં કૂવાના કાંઠે પાણી ભરવા આવે એની ઉંમર આપણે કલ્પના કરી શકીએ કે ઓછામાં ઓછી 6-7-8 વર્ષની હોઈ શકે. સામાન્ય રીતે ગૃહસ્થાશ્રમ જોડવાનો હોય ત્યારે નિયમ એવો હોય કે પુરુષ મોટો હોય અને કન્યા નાની હોય. અહીંયા ઊંધું છે. દાદા ખાચર ઉંમરમાં નાના છે અને જેની સાથે હવે લગ્ન થવાના છે એમનું નામ છે જસુબા. નાગપાલ વરુના દીકરી જસુબા મહારાજની વનવિચરણ દરમિયાનમાં એની દ્રષ્ટિ પડેલી છે. એટલે પછી કુમુદાબાઈને આવો વિચાર આવે કે ન આવે? વિચાર આવ્યો એમાંની એની પ્રેરણા પણ મહારાજ સ્વયં છે. અને આ પ્રમાણે મહારાજે કહ્યું કે એમના માટે મેં કન્યા જોઈ રાખી છે. કાળુ વાવડિયાને મહારાજ વાત કરે છે કે તમે જઈ અને ફટવદરની અંદર જઈ નાગપાલ વરુના દીકરીને પૂછી આવો. અને ત્યાં આગળ જાય છે. મહારાજે જ જ્યારે બધું નક્કી કરેલું એમાં કોણ ના પાડે. કાળુ વાવડિયા સમાચાર લાવે છે કે મહારાજ એ લોકોની તરફથી તૈયારી છે. અને એ લોકો તો એવું કહેતા કે દાદા તો દરબાર કહેવાય અને અમે તો સામાન્ય આ રીતે કહેવાઈએ, અમારી દીકરી જો ત્યાં જાય તો અમારા અહો ભાગ્ય કહેવાય. મહારાજે કહ્યું કે આપણે ગળા મોઢા કરાવો. અને આ પ્રમાણે ગોળધાણા આપી અને દાદાનું બીજી વારનું લગ્ન નક્કી થાય છે. બીજી વાર દાદા ખાચર કેવી રીતે પરણવા જાય છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

श्री स्वामीनारायण भगवान जय। आज अनादि भाव मुक्त जागा स्वामी ने जयंती है। दास सिद्धांत तो पार की क्रिया, पार को दोष, पार को आकार न जो ने आप ठराव करिए है जो तब जेटली ना पाड़ो ने एटली हाथ आप अवरो स्वभाव से मैंने सुधारवा जरूरी। एमने तो बड़ा घना उपदेश कर सतो बदा बात कर से अपने जे हमने बात करी है ये बात आप आगे लई जाइए। अपना बदा गुरुओ एकांतिक भक्तों आज बात करे से अभाव गुण नहीं लेवान तो अपने केटली हदे क्या सुधी पहुँचवानी है ये बात आवे से श्रीजी महाराज पोते ज बात करे से श्रीजी महाराज पोते ज बात करे। भूज कोटड़ा में श्री हरि सभाजनों ने बात करता कहू भूज अन्य व्यक्ति में अपरंपार दोष हो कोई जोयो से अपरंपार दोष तो महाराज बात करे कि अन्य व्यक्ति में अपरंपार दोष हो दोष नो दरियो खाण नहीं पोटलू नहीं दोष नो दरियो अन्य व्यक्ति में अपरंपार दोष हो परंतु तेमाथी एका सारभूत गुण शोधी तेने ग्रहण करे ते विवेक विवेक ने बुद्धिमान छे। કચરાનો ઢગલો હોય કચરા એમાંથી સાર શું કાઢવું શું હાથમાં આવે સાર પણ મહારાજે એવી કલ્પના કરી એ કલ્પના નહીં એમને તો સાક્ષાત્કાર છે મહારાજે જોયેલું છે તો મહારાજ વાત કરે છે કે અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય અવગુણનો દરિયો હોય એમાંથી સાર વસ્તુ કાઢવી એ ક્યાંથી બને માઇક્રોસ્કોપ ડબલ દેખાય નહીં તો મહારાજ ત્યાં સુધી વાત કરી અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી આપણે વિવેકીને બુદ્ધિમાન કહેવાઈએ છીએ તેના લક્ષણ અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય પરંતુ તેમાંથી એકાદ સાર વસ્તુ ક્યાંથી સાર દોષનો દરિયો હોય બધી ક્યાંથી સાર કાઢવું પણ મહારાજે કહ્યું છે કે શક્ય છે પરંતુ તેમાંથી એક જ સારભૂત વસ્તુ ગુણ શોધી તેને ગ્રહણ કરે અશક્ય જેવી વસ્તુ પણ મહારાજે વાત કરી છે એ તો એમનો તો અનુભવ હશે તો મહારાજે વાત કરી એટલે આટલું બધું આટલા બધા દોષ હોય પરંપરા અને આમાંથી એકાદ એકાદ
अवगुण गुण तो कहवाय नहीं, अवगुण माथे सार वस्तु ग्रहण करे, सारभूत गुण शोधी तेने ग्रहण करे तो तेने शुं कहूं ते विवेकी ने बुद्धिमान छे। આપણે આપણી બુદ્ધિ ક્યારે ઠેકાણે પડી? મહારાજે વાત કરી કે એટલે ટૂંકમાં આ સત્સંગમાં અવગુણની વાત જ નહીં, અવગુણ કાઢી જ નાખવાની મહારાજે વાત કરે. સૂર્યમાં આજુબાજુ તેજ હોય ત્યાં ક્યાંથી અંધારું ચડે? મહારાજે કહ્યું એટલે એવી રીતે આ સત્સંગ જેને થયો એને કલંકરૂપ છે, કોઈના દોષ જોવા અવગુણ જોવા એ મહારાજે વાત કરી. એટલે એટલે હદ સુધી હવે અવગુણ અભાવ ન લેવાની વાત મહારાજ કરે છે. હવે આ શક્ય છે? મહારાજ શક્ય બનાવે છે અને એને જ વિવેકીને બુદ્ધિમાન કહ્યું છે. આપણે આપણી રીતે બુદ્ધિમાન સમજીએ કચરો તમે કોણ પૂછે છે, પણ હું બુદ્ધિમાન છું, વિવેકી છું, કાંઈ કામમાં ના. શ્રીજી મહારાજે વાત કરી એ જ સાર છે. અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય, પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી ક્યાંથી જોડે? સાર અવગુણનો દરિયો હોય ક્યાંથી સાર? પણ મહારાજે કહ્યું કે એટલે હદ સુધી આપણે અભાવ અવગુણની વાત જ ના રહે સત્સંગમાં, એ બધું બગાડે. ઠીક, આપણું જીવન બગડે, આપણું મોક્ષ માર્ગે આપણે ચડ્યા છીએ, ક્યાંય આપણે ચડી જઈએ એ આપણું પોતાનું બગડે. આપણે વ્યવહારમાં બધામાં રૂપિયા ગણતા હોય તેમાં એક પાઈ જવા ના દઈએ, અને અહીંયા ઢગલાએ ઢગલા અવગુણની વાત કરીએ તો આપણું જીવનું મોક્ષની દુકાન છે, મોક્ષ કરવાયા છે. જે દુકાનમાં જે માલ હોય એ માલ મળે. હવે મોક્ષની દુકાનમાં આપણે આ ક્યાંથી મળે? અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય, પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી. સારભૂત ગુણ કચરામાંથી સારભૂત શોધવાની અશક્ય જેવી છે. તેને ગ્રહણ કરે, પછી ગ્રહણ કરે એટલે અપનાવે. એ જે વસ્તુ અપનાવે એ આપણે થઈ ગયું કહેવાય. જે માલ આપે, પૈસા આપે, અને જે માલ લઈએ એ તમારું થઈ ગયું. એમ ગ્રહણ કરે એટલે પોતે પોતા માલિક થાય. આમાંથી માલિક ક્યાં થવાનું? કચરામાંથી. પણ મહારાજે વાત કરી એ શક્ય બને. અને એને જ મહારાજે કહ્યું કે બુદ્ધિમાન વિવેકી છે. એટલે આપણે આ સત્સંગમાં તો નામ નિશાન ના જોઈએ અવગુણ અભાવની વાત. તો તમે પ્લેટફોર્મમાં આવ્યા,
મોક્ષના પ્લેટફોર્મમાં આવ્યા પછી આગળ વાત. પણ અહીંયા પ્લેટફોર્મ પર આવવા માટે આટલું કરવું પડે. અન્ય વ્યક્તિમાં પરંપાર દોષ હોય આ ઘોટવું પડે. એક વાર સાંભળે કાંઈ કામ મનાય, ફૂફ ઉડી જાય, ઘોટવું પડે. એટલે ઘોટાઈએ છે. અન્ય વ્યક્તિમાં પરંપાર દોષ હોય પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી તેને ગ્રહણ કરે તે વિવેકી અને બુદ્ધિમાન છે. જો મહારાજની વ્યાખ્યા અને એ જ કામ આવવાના, મહારાજની વ્યાખ્યા જ કામ આવવાની છે. આ પોતાનું મન ધાર્યું, તમે આ પોતાને બુદ્ધિમાન માનો એ કોઈ કાંઈ કામ મળે. ક્યાંય કારના ચપાટામાં ઉડી જાય. પણ શ્રીજી મહારાજના જે એમને કહ્યું વિવેકીને બુદ્ધિમાન કોને કહ્યું એ આપણે મનમાં રાખીએ. એટલે ટૂંકમાં અભાવોની વાત જ નથી. આ સત્સંગમાં સૂર્યની આજુબાજુ કિરણ હોય ત્યાં અંધારું ક્યાંથી મળે? શોધવા જાય તો એના મળે, અને તો આપણે શોધી કાઢીએ. આપણી એવા

0: દુકાને ચડ્યા એ માલ લેવી જોઈએ, એ આ ના પ્રાપ્ત. અનંત જન્મથી, અનંત જન્મથી આ ટલ્લા ખાધા છે, અભાવ ગુણ લઈને મનધારું કરીને બધું જ બગાડ્યું છે. અને તો આપણે મનમાં ધારીએ કે બધું સુધરે છે, સુધારીએ છીએ, તો મહારાજે ચોકડી મૂકી અને શ્રીજી મહારાજના વચન જ કામમાં આવવાના છે. મહારાજની જે
1: જોઈ લો, ગોપીચંદનું નામ સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે ગોપીચંદનું? રાજાનો, રાજાનો દીકરો હતો. એક વાર ગોપીચંદ આમ જરૂખામાં ઉભા, અરે નીચે નાતા હતા. હવે એના પિતાશ્રી ધામમાં ગયેલા અને દાસી એને નવડાવતી હતી. એની માને મેનાવતીને કોઈ આધાર નહોતો. રાજ હોય ને પણ એનો પતિ ના હોય ખાલી લાગે, ગમે તેટલો બંગલો હોય તોય, પણ તો એટલું સારું હતું. એને ઘેર દીકરો હતો એટલે પાછું ભરેલું લાગે, બાકી નથી રહેતું. આ બધી ભૌતિક વસ્તુઓ દેખાય છે ને કાંઈ કામ લાગતી નથી, પણ દીકરો હતો એટલે એનો આધાર હતો, એટલે એને જોઈને પછી રાજી થાય. અને દીકરો છે ને મરવાળો, સીધી ફોટો કોપી હતો એના પિતાની, આ મિનિએચર સ્વરૂપ જોઈ લો, એટલે એને જોઈને એમ ખુશ થાય. એમાં દાસી એને નવડાવતી હતી અને એકદમ એના પિતા એને યાદ આવ્યા, મેનાવતીને, એની માતુશ્રીને. અને એના જે લગ્ન થયેલા, અને રાજાના લગ્ન એટલે હે બધા બેન્ડ વાજા વાગે અને નગરયાત્રા નીકળે, હાથી નીકળે, ઘોડા નીકળે, ઊંટ નીકળે, બેન્ડ નગારા વાગે અને બધા રાજાઓ આમ ખંડિયા રાજાઓ આમ સલામ ભરતા હોય, આ બધું તંત્ર. રિસેપ્શન થાય, હે બધા જમણવાર થાય, બધા જાત જાતના બધા ખેલ થાય, એ બધી ફિલ્મ આખી વિડીયો આવી આમ. અને પછી હાર્ટ એટેક, એ પછી વિડીયોનો ભાગ એક. અને ધામમાં ચાલ્યા ગયા. રાજા હોય એટલે કઈ ના જાય એવું થોડું છે? સિક્કા મારી આપ્યા છે કે રાજા ના જાય, રાજા જાય, બધા જોઈએ છીએ આપણે, એ તો દુનિયાનો ઇતિહાસ કે છે. તે રાજા ઉપડી ગયા અને એ ફિલ્મ એને યાદ આવી, કહો હો રાજા બધા સન્માન કરે, હે બધું ધામધૂમ થાય, પણ એની રાખવા એની કાયાની અગ્નિ સંસ્કાર થઈ ગયો અને રખિયા પધરાઈ દીધી નદીમાં અને પતી ગઈ કથા, એ એને આખું યાદ આવ્યું. અને પેલા ગોપીચંદ ને નહોતો જોયો, ત્યાં ગોપીચંદ એને દાસીઓ જોઈને રાજી થાય છે, હું રાજી થઉં છું પણ આ રખિયા છે. ટાઈમમાં જોયું એને, આપણે સ્પેસમાં જોઈએ છીએ, અહીં બેઠા બેઠા ઇંગ્લેન્ડનું દેખાય, અમે આફ્રિકાનું દેખાય, ઇન્ડિયાનું દેખાય ટેલિવિઝનમાં. ટાઈમ સ્પેસમાં ટ્રાવેલ કર્યું, હવે ટાઈમમાં ટ્રાવેલ કરો. 100 વર્ષ પછી આપણે છીએ બધા આ સભાને, 100 વર્ષ પછી જુઓ હું ને તમે કોઈ છીએ, કોઈ બીજા છે, તો વિચારવાનું છે. એટલે આ વિચાર કર્યો એની માનવતીએ કે આ જેને હું જોઉં છું છે ને એને રખિયા છે, એ કાંઈ નથી રખિયા છે. અને એની આંખમાં આંસુ આવી ગયા કે આ શું થશે આનું, અને આંસુ ઉપરથી એમ પડ્યા. અને ગોપીચંદ નીચે ઉભો હતો, એની ઉપર પડ્યા, બધું શરીર લૂછીને તૈયાર થયું, એને ઉપર પડ્યું એટલે એને ઉપર જોયું કે આ શું પડ્યું, વરસાદ થયો. તેની મા ઉભેલી, એની માની આંખમાં આંસુ હતા. તે તરત ઉપર ગયો ભીને કપડે અને માને આમ પંચાંગ પ્રણામ કર્યા, પગે લાગીને કે હાથ જોડીને કે તમારે શું દુઃખ છે વાત કરો. નાનો હતો પણ રાજાનો કુંવર હતો ને, રોયલ ફેમિલી, માતૃભક્ત હતો, કે તમારે શું દુઃખ છે વાત કરો. કોઈએ તમારી સામે આંગળી કરી હોય તો હાથ કાપી નાખું, કોઈએ તમારી સામે કરડી નજર કરી હોય તો બે આંખ કાઢીને ફેંકી દઉં બહાર, કડવું વેણ કર્યું આખી જીભ ખેંચી નાખું, આખી જિંદગી પર બોલવાનું બંધ કરી દઉં, બોલો શું તકલીફ છે વાત કરો. મારો વાળો ખેલાડી નાનો હતો પણ. મેનાવતી કે દીકરા, કોઈએ કરડી નજર કરી નથી, કોઈએ આંગળી કરી નથી, કોઈએ કડવા વેણ કયા નથી, પણ આ તારી કંચન જેવી કાયા આ જોઈને મને તારા પિતા યાદ આવ્યા, તે પણ આવા હતા, પણ એ રાખમાં રોરાઈ ગયા. માટે કરવાનું બીજું છે, એટલું યાદ રાખ.

0: જે કોઈ માં પોતાના દીકરાને આવું કહે, પણ આવી માઓ થયેલી છે કે શું કરવું માં, કે સદગુરુને શોધી કાઢ. આ રાજફાજ તો થોડા વખત માટેનું છે. વોટ રાજ? શું 1000 ગામનું રાજ, 500 ગામનું રાજ? કેટલો વખત રહેવાનું છે? ટાઈમ ઇટરનિટીમાં શું વેલ્યુ છે એની? ટાઈમ ઇટરનિટીમાં મૂકો તો આખી પૃથ્વી તમે નકશામાં કેવી જુઓ છો? તમારે ન્યુયોર્કથી મુંબઈ જવું આમ કરીને જતું રહેવાય નકશામાં, તો ટાઈમ ઇટરનિટીમાં 100 વર્ષ શું છે? કરોડો વર્ષ પસાર થઈ ગયા અને કરોડો વર્ષ થવાના છે, એમાં વોટ ઇઝ 100 વર્ષ? આમ આમ થાય ઉડી ગોખલાશ થઈ ગયા. સપનું છે, ઇટ ઇઝ અ ડ્રીમ. એને સમજાયું અને ગોપીચંદ નીકળી ગયો. તો કહેવાની વાત શું છે કે આ શબ્દ નાખ્યો પેલા તુલસીદાસને, શબ્દ નાખ્યો. કેટલાક એવા પણ થઈ ગયા કોઈ શબ્દની જરૂર નહીં, ભગવાન બુદ્ધ કોઈ શબ્દ નહીં, કોઈ શબ્દ નહીં. એના સંસ્કાર એટલા ઊંચા હતા, એમને એમ પકડી લીધું. નહીં અત્યારે બધા ટેકનોલોજી એવી શોધે છે ને, એમને એમ પકડી લે અને એરપોર્ટ પર જા, 92 એમને એમ ખુલી જાય, સમસમ ખુલી જાય. ટેકનોલોજી એનો સોલ એટલો ડેવલપ થયેલો હતો કે એને કોઈ શાસ્ત્રની જરૂર જ નથી પડી, કશું જ નહીં. એને 3-4 દ્રશ્ય જોયા બધ ભગવાન બુદ્ધે. એક ઘરડો માણસ જોયો, બધા વાર સફેદ થઈ ગયેલા, બધા દાંત પડી ગયેલા, ચોકઠા તે વખતે હતા નહીં, આંખો ઉડી ઉતરી ગયેલી અને બધી પાસરી અને બધા હાડકા દેખાય, ચામડીના હાડકા ભેગા થઈ ગયેલા અને લાકડીને ટેકે ટેકે ચાલે, કેડ ભરી ગયેલી અને આમ આમ ચાલે આમ, અને પાછો પડે ઠો, પાછો ચાલે ફરી આગળ ચાલ્યા. તો પેલા સારથીને પૂછ્યું કે આ કોણ છે? કે આ ઘરડો માણસ. કે ઘરડો માણસ એટલે શું? કે આ ઘરડામાં આવું થાય? આ જાણે કે બધા આ જાણે બેઠા છે બધા યુવાન, કે વાર આવાના વાર હશે, ફરગેટ ઇટ. જોજો ગમે ત્યારે થઈ જશે, ક્યારે થઈ જશે ખબર નહીં પડે, માટે બહુ વારનો મોહ ના રાખતા. એને ખાતે બિચારા બરાબર છે, થવાનું જ. આગળ ચાલ્યો અને એક રોગી માણસ જોયો, બધા ગુમડા થયેલા, બધું પરું નીકળે અને એવું દુખે અને બૂમો મારે. ક્યાં કેમ બૂમો મારે છે? શું છે? બધું બાજુ છે શું? અને કેમ માખ્યો બડબડે છે? છે શું? કે એને રોગ થયો છે. કેમ? તે શરીરમાં રોગ થાય, ક્યાં થાય? ગમે ત્યારે થાય, કે રાજાને થાય કે રાજાને વહેલો થાય, કારણ કે એને મોત્સક બહુ ને, ભોગે રોગ ભયમ. તે આગળ ચાલ્યો, તે એક ભાઈ ધામમાં ગયેલા, તેને અગ્નિ સંસ્કાર માટે લઈ જાય. તમારે અહીં જુદી પદ્ધતિ છે, બોક્સમાં લઈ જાય છે, પણ ભારતનું જોયું છે ને ભાઈઓ, ભારતનું લો જોવું. આ બધા બાળકો ભારત જાય ને, એને અગ્નિ સંસ્કાર બતાવવા. હા, તમે કેટલાકે જોયા છે, જોતા રહેવું બધું, દુનિયાના બધા ખેલ જોવા, ખાલી ડિઝનીલેન્ડ ના જોવું, બધા બધા આસ્પેક્ટ થી જોવું, ઉપર નીચે અંદર આગળ પાછળ દૂર નજીક બધું જોવો, તો એક્ઝેક્ટ ચિત્ર ખડું થાય. એક જ સાઈડ જોવો ને તો ભૂલા પડી જવાય, બધું સારું સારું લાગે પણ એવું સારું સરખું નથી રહેતું. તે આ જોવાનું, તે થાઠડી નીકળેલી છે ને, માથું બહાર ખુલ્લું રાખે છે, અહીં બધું બાંધ્યા પણ નાથું ખુલ્લું રાખે, અને પછી ચાર જણા લઈને જાય આમ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, તબલું માથું હાલે, નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું, ત્યારે તમે બોલો, હું નથી બોલવાનો, તમે બોલો, પણ એ બોલે તારે ને, પેલો બોલે જ નહીં. એ પાછા ઠાઠડી મૂકી અને પાછા બરફી ખાય. મેં જોયા છે આ, મેં કલકત્તામાં જોયું છે. કલકત્તાની અંદર આ બધા ઠાઠડી ઉચકદાર આવે છે ને, ભાડુતી માણસ હોય છે, જેમ તમારે ફ્યુનરલ સર્વિસ છે ને, એમ કલકત્તામાં ફ્યુનરલ સર્વિસ વાળા છે. તમારા વાળા લઈને જાય, પછી થાકે એટલે મૂકે, અને પછી હોટલમાં ચા પીવાને આગળ જાય, ચારી વાર લેર કરો ચા. અને સુરતની અંદર અશ્વિની કુમારમાં અગ્નિ સંસ્કાર કરે, અહીં અગ્નિ સંસ્કાર થાય અને ત્યાં બરફી ખાય, જોડે જોતા જોતા ખાય, નાયા વગર જખ મારે છે, દુનિયા ખાધે રાખો, બરફી ખાવ ને ગારી ખાવ, લે ઊંધિયું ખાવ, સુરતી સુરતી પેલું ખાય, પોંખ ખાય, લે ખાધે રાખો. આ ખેલ ચાલે છે, લો દુનિયા ખાભાન પડતું નથી એમ, લે. એ આ બધા એને જોયું, પછી એક સંન્યાસીને જોયા, ક્યાં માણસ કેમ આમ, એને માથું મુડાઈ નાખ્યું છે, બે લુગડા રાખે, આ શું છે? કે આને સમજાઈ ગયું છે કે આ સંસારમાં કાંઈ માન નથી, સર્વમ દુઃખમ દુઃખમ, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ. આ ભગવાન બુદ્ધે આ સંસાર છોડ્યો અને આ સાર કાઢ્યો, આ વાત કરે છે.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જો આ શ્રીજી મહારાજ ભગવાન છે, પછી પહેલા તો સાચા બોલા છે એમ મને તો ઘણું સાચા બોલે, એટલે શબ્દે શબ્દ જે વચન ઉચ્ચારે છે તે હૃદયમાં ધારવા જેવા, એક એક શબ્દ એવા સાચા છે જે એવી રીતે સાચા મનાય. પછી પૂર્ણ પુરુષમ નારાયણને એ બધી ઉપમા પછી સાચા બોલા દ્રઢપણે મને એક તો એ, પછી એમાં બધું આવી ગયું સાચા બોલા કે, એટલે જે વાત કરે છે વચન ઉચ્ચારે છે એ બધું જ સાચું છે. તો પછી એમના સ્વરૂપની વાત પોતે વાત કરી છે એ બધું સાચું પડે. એટલે પહેલાં તો ભગવાન સાચા બોલા છે એટલું દ્રઢપણે, અતિ દ્રઢપણે મનાય, એમાં શબ્દનો ફેરફાર નહીં એ રીતે મનાય. એટલે બધું આજે યુવકો આ બધી વૈષ્ણવની વાણી ઉચ્ચારી એ બધું સાચું પડે, નહીં તો જે ભગવાન સાચા બોલાય છે એવું ન મનાય. જરાય પણ ડગમગ થાય તે કામ બગડે. અને આ બધી જે મહારાજે જે વાત કરી છે એ બધું આપણે ફરીવાર કરવું પડે, એટલે સાચા બોલા મને. બીજી વાત, સર્વે નાશવંત છે એવું મનાય, સર્વે નાશવંત ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશવંત છે, અને આપણો વ્યવહાર છે એ નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે એ બધું મનાય. અને ત્રીજી વાત, આ બધા સંતો એમના પછી જે સંતો આવ્યા હરિભક્તો એકાંતિક ભક્તો એ બધા સાચા બોલાય એવું મનાય તો આગળ કામ થાય. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. એટલે પરમેશ્વરની વાતમાં દ્રઢ વિશ્વાસ, આ વિશ્વાસ વિશ્વાસે રેતીમાં વહાણ ચાલે એવો વિશ્વાસ હોય છે. જો પરમેશ્વરની વાતમાં દ્રઢ વિશ્વાસ આવે, પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો, ડગુબગુ નહીં, દ્રઢ વિશ્વાસ સોલિડ, એમાં ફેર પડે નહીં એવો વિશ્વાસ આવી જાય. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. બધું તમે વિદ્યા માત્ર કેટલી કરોડો વિદ્યા છે એ બધી બધું ભણી રહ્યો, જેને વાત મારા શ્રીજી મહારાજની વાતમાં દ્રઢ વિશ્વાસ આવ્યો. જો મહારાજ પરમેશ્વરની વાત કરે છે, પોતે પોતાનું નામ લેતા નથી પરમેશ્વર, એટલે પરમેશ્વર તો જેને જે માનવું હોય એ બધા આવી ગયા. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ વેદ ભણે પણ ભગવાનના આસ્થા ના થાય. ભગવાનમાં આસ્થા અને મોક્ષ બંને સાથે જ રહે છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય. સત્સંગ બધી વાતો સાચી છે, એકાંતિક સંતો ભક્તો એમની વાત સાચી છે, એ એમના થકી એમનાથી આગળ જે હોય, જો આ બધાને સત્સંગ મળ્યો છે, એમને નથી મળ્યો, તમારા સગાવાલા મિત્ર મંડળ હોય એમાં આસ્થા એમાં સહેજે એ વાત મનાય, એટલે એના થકી અવધારે સત્સંગ થયો છે. એમને ડાયરેક્ટ તો થાય નહીં, કોકનો આધાર જોઈએ, અને આધાર તો આ સગાવાલા મિત્ર હોય એનો આધાર શ્રેષ્ઠ છે. એ એનાથી વધુ આપણે આ સત્સંગ વધ્યો છે. મુખે માઉથ ટુ માઉથ, હાર્ટ ટુ હાર્ટ, એ રીતે સત્સંગ વધ્યો છે. એમને નથી ગમે આ પરચા હોય બધું, પરચા તો કેટલા મિનિટ ચાલે. ક્ષણિકમાં પતી જાય તો પરચા ચાલે, કેટલાય પરચા શાસ્ત્રીમાના વખતમાં જ શાસ્ત્રીમાં સમાધિ કરાવતા કેટલાય આવતા બધા ખેલ જોવા, પણ પછી કોઈ રહ્યા નથી. જે આપણા ખરેખર નિષ્ઠાવાળા છે એટલા જ 5-25 શાસ્ત્રીઓના વખતમાં એ દ્રઢપણે જોડાયેલા. એ પરચા છે, કોઈ વાત તક એની સત્સંગ સત્સંગ થાય એનાથી જ વાત આગળ બને, અને દ્રઢતા થતી જાય થતી જાય. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. જો મારે બે જ વાત મૂકી છે, મોક્ષ અને વ્યવહાર. એમાં જો આપણે મોક્ષને સહાય કરે એ સત્ય વાત છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય છે. સત્ય અસત્યનો વિવેક આવે છે. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. બીજી અસત્ય છે, અસત્યનો ત્યાગ થાય છે, સત્યનું ગ્રહણ થાય છે. અસત્ય પણ લક્ષ્ય રહે તેટલો કુસંગ જાણવો. આ બે એટલે આ મોક્ષની વાત. મહારાજ સ્વામી પૃથ્વી પર આવ્યા, એમના થકી આ કામ થયું. બીજા બધું અસત્યમાં કપે. એટલે અસત્ય એટલે લાંબે ગાળે, કાલે ધડાકો થાય નહીં, પણ લાંબે ગાળે અસત્ય છે, અસત્ય રહેવાનું છે. એટલે જે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી મારે બધું અસત્ય છે. પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધું અસત્ય. એ વ્યવહાર લાંબે ગાળે. આજે તમે કીડી હોય, કીડીની આવરગા કેટલી, એટલે એ નાતે જોઈએ તો કીડીથી બીજો હોય એ અસત્ય, એના આગળ અસત્ય. પણ ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું જ અસત્ય છે. એટલે એ તો આપણે બહુ લાંબી વાત છે, પણ ટૂંકમાં આપણને જે મળ્યા છે એમાં દ્રઢ જોડાવો, દ્રઢપણે જોડાવો, એ જ માલ છે. એમાં બધું રહી જઈશું આપણે. શંકા કુશંકા રહી દીધા, સ્ટેશન આવી ગયું ને ઉતરી જવાનું થાય એવું છે. પણ અને વર્તન જોઈએ, સત્પુરુષનું વર્તન. એ યોગીઓ આપણે એકવાર કહ્યું હતું કે જિંજા મંદિર છે આપણે આફ્રિકામાં, ત્યાં અગાશીમાં અને કળસ ચડવાના હતા તે વખતે એક હરિભક્ત આવ્યા કે સ્વામી તમારા મને મનુષ્યભાવ આવે છે, સખત મનુષ્યભાવ આવે છે. સ્વામી કહ્યું કે જો મારા પંચવર્તમાનમાં ફેર છે ના, ફેર હોય તો તમે પોતાના જોડા લઈને મને 5 માથે 5 જોડા મારો. એ બીજા મને કંઈ આવડે નહીં, પરચા મરચા બધા કંઈ આવડે નહીં, આ પંચવર્તમાન ફેર હોય તો બતાવો. એ એ સંતની વ્યાખ્યા આ રીતે કરવામાં આવે. આપણે જે એકવાર મહારાજ હતા અને હરિભગતના મનમાં થયું કે શ્રીજી મહારાજ મને ડ્યુટીમાં પોતાની ડ્યુટીમાં રૂપિયો મૂકવા દે તો ભગવાન માનું. હવે આવા કંઈ તો કેટલા ડ્યુટીમાં મૂકવા દે એટલે કે ભગવાનના પણ એને સંકલ્પ કર્યો. મહારાજે પૂરું કર્યું. મારા એ લાઈનમાં આવતો હતો, મારા આળા સુઈ ગયા, લે તારો રૂપિયો મૂક ડ્યુટી. અને ભગવાન તો દયાળુ છે, બધું કરે, પણ ના કરે તો એ ભગવાન મટી જાય એવું નથી. એટલે એ પરીક્ષા છે. આ પરીક્ષા પંચવર્તમાન શારદા પાર પડે એ એને સાધુ કહેવાય. જય જાન સાંઈ મહારાજની જય.

0: એક તો હમણાં વાત થઈ, 90% સાહિત્ય તો બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, અને 9% અટ્રમ્સ એને જ સમજ ના પડે એવી, અને 1% જે આપણે 1% પરાવિદ્યા છે, 1% છે એ અક્ષર વિદ્યા છે, અને એ આપણા ગુરુઓ શ્રીજી મહારાજથી લઈને શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સાહેબ મહારાજ, આ બધાએ એ બ્રહ્મ વિદ્યા એ જ કર્યું છે. 1 સેકન્ડે બગાડ્યું નથી, પડ અને એને લીધે આપણે આ આટલા કેફને મસ્તીમાં છીએ. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં 1000 એકાંતિક ભક્તો હતા, જેને ગમે એવી આપત્તિ આવે, વિપત્તિ આવે, મુશ્કેલીઓ આવે, એમાં ડગ્યા નથી. એટલે લગભગ સ્થિત પ્રજ્ઞ તો આ જ કહેવાતા હતા એકાંતિક ભક્તો બધા. અને એવી રીતે આ જીવન છે, આ કંઈક કલ્પનાની વાત નથી. આજે ગુરુએ આપણને જ્ઞાન આપ્યું એ મૂર્તિમાં બીજામાં રેલાયું, ખાલી કલ્પના નથી, એના પોતાના જે હૃદયમાં હતું એ જ આપ્યું હરિભક્તોને, અને સુખિયા કર્યા છે. અને બધાને આજે ગુરુ પરંપરામાં પ્રમુખ સાહેબ મહારાજ સુધી આપણે જોઈએ, એ બધું મૂર્તિમાન અને બધા એ પ્રમાણે જીવ્યા છે. અને અત્યારે કલ્પેશ ભટ્ટ છે, એ બધું લિસ્ટ બનાવે છે કે હરિભક્તો કેવા કેવા પ્રસંગો, કેવા કેવા સામાન્ય લાગે, એક કોઈ ગણતી ના હોય સમાજમાં, પણ તો એનું ભવ્ય જીવન હોય, એને એ રીતે રાખ્યા. એટલે આપણે તો મૂર્તિમાન સાક્ષાતની વાત છે, અધૂરો રોકડું જ્ઞાન છે, કલ્પના નથી, અધૂરો નથી, ઉધારા નથી, એવી વાત છે. અને અહીંયા કેટલા બેઠા છે એમાંય બધા આ રીતે જીવે છે, એટલે દેખાતો નથી. જો આ ભદ્રેશ સ્વામી છે ને, તમને કોઈને ખબર પડી આવા વિદ્વાન છે? આપણે ભેગા રહે કેટલા દિવસથી કોઈને ખબર પડી નહીં, અને અમારા સાધુ સમાજમાં ખબર પડી નહીં કે આટલા વિદ્વાન છે, આટલા બધા બધા સંતો એમની સાથે ગમત કરતા, મસ્તી કરતા, અને ખબર જ ન પડે આટલા વિદ્વાન છે આટલું. પણ જગતમાં કાશી વિધોત્સવમાં કેટલો ડંકો માર્યો બધાને જીતી, એટલે આવી વાત છે. એટલે આ જે યોગી બાપાને પૂછવામાં આવ્યું કે સ્વામી 64 લક્ષણ કયા છે સાધુના, 64 લક્ષણ એ તમે કઈ બતાવો, સ્વામી કે આપણને આવડે. જેને પૂછ્યું તો સનાતન સ્વામી કે તમે શાસ્ત્રી તમે કહો, ના કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે તમને ખબર ના હોય, એટલે તમારામાં ગુણો છે ખબર ના હોય, ના કે આપણને આવડે. એટલે એમ ચર્ચા કરવાની વાત નહીં, એમાં પિસ્ટી પેશન કરવાની, એમાં એટલું જ સમય કાઢે તો ભગવાન સુખ ના લે. એટલે યાદ કે ચર્ચા બધા ઉપર કૃપા વરસાવી છે, એમના અજાત શત્રુ કોઈ શત્રુ જ નહીં. અને એટલે એવી રીતે આ સંતો જેને ઓળખાય નહીં એ બધું બહુ મર્મની વાત છે. અમને કહ્યું તો કે કે આ જે આપણે જે શ્રીજી મહારાજે વાત કરી, બે તત્વ ભેગા નોખા કર્યા, એટલે વિદ્વત જગતમાં તો બધા બ્રહ્મ અને પરબ્રહ્મ એક જ માને છે, બ્રહ્મ સો પરબ્રહ્મ. અને શાસ્ત્રી શ્રીજી મહારાજે તત્વ અનાદિથી ભેગા, અનાદિથી જુદા કર્યા, એટલે આપણે અક્ષર બ્રહ્મ સાથે એકતા કરવાની અને પરબ્રહ્મની ઉપાસના કરીને આ કોઈ જગ્યા મળે નહીં, એટલે સ્પષ્ટ વાત છે. અને આપણે મા છે એમને વાત કરી કે આ બહુ અદ્ભુત વાત છે અને આવે નહીં, એટલે આવી રીતે બધાએ બહુ સરસ વાતો કરી છે. અને હૃદયથી ઉપર ઉપર નહીં, પ્રોટોકોલ પ્રમાણે નહીં, હૃદયથી આ બધાએ ભદ્રેશદાસની પ્રશંસા કરી છે. જગતમાં જ્યાં જાય ત્યાં ડંકો જ વાગ્યો છે એમને. અને એટલી સરળતા છે, સ્વભાવ પણ સરળ, અને એમને તો ખબર જ નથી બધી આ. અને આવું તો ગુરુને જ પ્રમુખ સ્વામી મહારાજને જ એ આશા આપે કે મારું કાંઈ નથી, હું તો કાંઈ સેવક છું. અને આ રીતે આટલી મોટી સિદ્ધિ હોય, બીજા તો આમ આમ કરે, માય ને ફૂલાય દે, પણ કંઈ ખબર નથી. એટલે ગુરુ પ્રધાન છે, એટલે આપણે એ વાત કરી. અને હવે શાસ્ત્રીજી મહારાજ જે મુદ્દો કયો છે એ આપણે સમજીએ. આથી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જ આપેલા આદેશ પ્રમાણે અને તેમને જ આપેલા અક્ષર પુરુષોત્તમ એવા પ્રાસાદિક શબ્દો વડે સ્વામિનારાયણ ભગવાનનો તાત્વિક સિદ્ધાંત એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ વેદાંત એટલે અક્ષર પુરુષોત્તમ વેદાંત છે, અને સ્વામિનારાયણ દર્શન એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન છે એવા નામાભિધાન સાથે ઓળખવું. એટલે આ રીતે દર્શન વેદાંત એ બધું એ રીતે ઓળખવું, કે એવા નામાભિધાન સાથે ઓળખ. અને એથી જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આદેશ પ્રમાણે આ નામાભિધાન જ યાવત ચંદ્ર દીવા કરો કાયમ રહેશે. એટલે આપણે આ સંસ્થામાં, આ સંસ્થા તો કહેવાય છે સંસ્થા, પણ આ સનાતન સિદ્ધાંત છે અને નિત્ય છે, બધું એ પ્રમાણે છે. એટલે આ સિદ્ધાંત એમાં જે ખૂબી છે બધી આ વિદ્વાનોએ આપણને જુદું પાડ્યું અને ભદ્રેશદાસની પ્રશંસા કરી છે. અને બધા જે આપણને વાત કરી છે અને જે આપણે તો જીવીએ છીએ, જીવન એ શ્રીજી મહારાજે પૃથ્વી પર આવીને આ જ કરે છે, પોતે સ્વયં ભગવાન હતા. એટલે આટલા મોટા ભગવાન પણ નરતન ધરીને, એટલે આપણે જેવા થયા આપણા ભેગા એકમેક થઈ ગયા અને ખેલ ખેલી ગયા, કોઈને ખબર ના પડી, બીજાને જે કરવું એ કરે, પણ સ્વામિનારાયણ ભગવાન પોતે જ વાત કરી કે આજે આ વાત નહીં સમજાય પણ ભવિષ્યમાં આ સમજાશે. એટલે બધું એવું જ થાય છે, શરૂઆત જે કોઈ પણ તત્વજ્ઞાનની શરૂઆત હોય નાના નાનાથી પછી મોટું થતું જાય, પછી એ પુરુષો હોય નહીં, પછી આપણે ગાન કરીએ. પણ સ્વામિનારાયણ ભગવાને તો ભગવાન કરતા છે, સર્વોપરી છે, અને કરતા સર્વોપરી સાકાર, અને જે ચોથી વાત પ્રગટ, એટલે મહારાજ તો વરદાન આપ્યું છે કે કરોડો વર્ષ સુધી અમે આ પ્રગટ રહી છીએ સત્સંગમાં. અને પણ ઓળખાયાની વાત છે, બીજાને તો એક્સ વાય ઝેડ બધું ચાલે, પણ જે હોય એ મજા કરે. એટલે આપણે તો આ તાત્વિક જ્ઞાન છે, પણ ખબર પડે ને ના પડે, પણ તમે બધા એ તાત્વિક જ્ઞાનમાં અધિકારી છો, આવી વાત છે. એટલે આપણે બળમાં રહેવું, હિંમત રાખવી, અને સુખ દુઃખનો પ્રસંગો આમાં લોપાય નહીં, લેવાય નહીં, અને દ્રઢ રહેવું. ગમે એવા સંજોગો, ગમે એવા પ્રસંગો આવે, સત્સંગ છોડતા નહીં. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એ તો મહારાજે વાત કરી, ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય એવા જે સંત કેવા હોય, ભૂલા ના પડાય, એટલે મહારાજે સ્પષ્ટતા કરી છે. તો ઇન્દ્રિયો અંતઃકરણ આદિ જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે દાવીને વર્તે, એની ક્રિયાએ કહીને પોતે દબાય નહીં. એટલે ઇન્દ્રિયો અંતઃકરણ બધા એમને વશ હોય આમ મુઠ્ઠીમાં. જ્યારે જે જેટલું છોડવું હોય એટલું છોડે, પછી પાછું લઈ લે. એટલે પોતાને ભ્રમરૂપ માનીને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. આ વાત તો જરૂર અવશ્ય આવે. જો આ ઉપાસના ના હોય તો કોઈ અર્થ નથી. મહારાજ સ્વામીની નિષ્ઠા કરી પછી બીજી બધી વાત લેખે લાગે, ગમે એટલો મહિમા કહીએ તો ચાલે, પણ મહારાજને લીધા વિના કોઈ વાત બને જ નહીં. પંચ વર્તમાનમાં ધળ રહેતા એને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, આટલું બધું હોય એ સંત કહેવાય. એવા જે સંત એને મનુષ્ય જેવા ના જાણવા ને દેવ જેવા પણ ના જાણવા. પૃથ્વી પર અવતાર ધરે એવા સંત ભગવાન આપણા જેવા જ હોય, એને કંઈ નાક આટલું લાંબું ના હોય, કાન લો મોટા મોટા સુપડા જેવા, એ કાંઈ નહીં, આપણા જેવા જ હોય, આપણા જેવા. એટલે ત્યાં ભૂલા પડાય કે એમની સાથે રમ્યા જમ્યા હોય, ઉઠ્યા બેઠા હોય, પણ આવો ભેદ ના આપણે સામે એમ જ લાગે મારા જેવા છે, શું વિશેષ છે, એવું દૂર થાય. અને સરખામણી કરતા જાય તો પોતા જેવા જ લાગે, બીજું ફેર ના પડે. પણ મહારાજે કહ્યું એવા સંતની વાત જુદી છે, એને અંતઃકરણ બધું કાબુમાં હોય, બધે જેટલું રિલીઝ કરવા જેવું હોય એટલું રિલીઝ કરે, પછી તો પાછું આવી જાય. એટલે આપણે સમજવા જેવું છે કે ભલે આપણે ભેગા છીએ બધું છે, પણ એ જુદા છે, આટલું સમજાય. અને પછી બધું તમે જે કરવું હોય કરો, તો વાંધો નહીં. હવે મહારાજે એક વાત કરી કે આવા સંત છે, આટલી હાઈટ, આટલું દરજ્જે છે, કેટલા ઊંચા સ્થાન,
1: આપે જોવા જઈએ બે સાથે હોય, બધાએ યોગી અપન પ્રમુખ સ્વામી મહારાજને ક્યાં એ આપણે ક્યાં, એ તો પાછળથી બધું સમજાવું, અને જે અતિ નિકટ ના હોય ને એને ન સમજાય, બહુ ભેગા રહેતા હોય ને એ પોતા જેવા જ લાગે. આ જ વાત કરી, હું એ વાત કરું, આપણે સમજણ આપતા હોઈએ, સ્વામીને સમજાવીએ, સ્વામી માને. લોચા પડે પણ જે આટલું ધ્યાનમાં હોય તો વાંધો નહીં. એવી એવી ક્રિયા દેવ મનુષ્ય વિશે હોય નહીં. અને એવા જે સંત મનુષ્ય છે પણ જો અહીંયા ફેર પડે તો પણ ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી, અને એવા સાધુ ગુણયુક્ત જે ભાઈ તેની સેવા ભાઈને કરવી. અહીંયા જુદું પાડ્યું, ભાઈ હોય તો મર્યાદા લોપીને સમીપે અવાય નહીં જે, અને ભાઈ તો હોય તો એ મર્યાદા કે પુરુષ રૂપે હોય સંત, સંત એવા એકાંતિક લક્ષણ યુક્ત હોય તો એ પુરુષે દોડી ના જો ભાઈને સેવા, એ મર્યાદા રાખેલી છે. હવે આ એક વાત થઈ, તો બીજી વાત મહારાજે કરી, જો આ સંત કેટલા ઊંચા છે, કેટલી હાઈટ ઉપર છે, પણ એને પણ નમવાનું મહારાજે વાત કરી. ભગવાન મહિના યથાર્થ સમજે, પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે. ઉપાસના દ્રષ્ટિ બધું બધું બરાબર છે, અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય, અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, ધર્મમાં દ્રઢ રહ્યો હોય એ બહુ મુશ્કેલી વાત છે, અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, અને આવી રીતનો પોતે હોય, પલટો મારે મારે આવી રીતે પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય, ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે, ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે. વાત સમજાવી નથી, આટલી હાઈટ ઉપર હોય એને જરાક માન હોય તો કેટલું તો બધું અંદર એક માન બધું બગાડે છે. માનને લીધે આવા સંત હોય પણ એને જરાક માન આવે ને બધું બગડે. મહારાજ કહે કે બધું હોય આવી આવી હાઈટ ઉપર છે, પણ તોય મહારાજે કહ્યું, અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતું હોય, ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે, ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે. રાજા નેપોલિયન જેવો હોય, રાજા સર્વસત્તાધીશ, હવે એ પોતે પોતે મામૂલી સૈનિક હોય એની આગળ કે હું તો કાંઈ સમજતો નથી, જાણતો નથી, કે એ વાત કે એ બ્રહ્મના લક્ષણ બતાવે. બ્રહ્મરૂપ આને કહેવાય, બ્રહ્મરૂપ થોડુંક માન હોય તો પણ ગબડ. તો મહારાજે બ્રહ્મરૂપ એટલે કોઈ વ્યક્તિ જ નહીં, બધી ભગવાનના માણસ થઈ ગયા, કાળકર્મથી પર થઈ ગયા. ના સમજતો હોય ને ભગવાન નિશ્ચેત હોય તો પણ તેને મોટો જાણે. કેટલું અઘરું છે. ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે. મોટા મોટી વાત તો આ છે. આવો સમર્થ હોય બધું ભગવાન એની દ્વારા જ કામ કરતા, પણ તો એ પોતાને અતિ તુચ્છ જાણે. કોઈ હરિભક્ત હોય, નિષ્ઠાવાળો હોય, અને એની આગળ અતિ તુચ્છ પોતાને સમજે, અને વાર્તા કરવા પોતાના મુખે કહી પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાડ પણ જણાવે નહીં. કેટલું અઘરું છે. એવો જે હોય તે અમને બહુ ગમે. હું આજે આ વાત કરી. એટલે ટૂંકમાં તો આપણે કિસ ખેત કી મૂલી. આપણે તો આ સત્સંગમાં નમતા જ રહેવું, નમતા જ રહેવું. પોતાને જરાય માન આવે ચેતતું રહ્યું. બસ આવે સત્સંગ કહેવાય. એકાંતિક પણ આવ્યું કહેવાય. સદાનંદ સ્વામી મહારાજ.

સ્વામી વાત કરી છે, દેહ કહીને ક્રિયા કરતો હોય ને પોતાનો રોગ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. આપણે એવું જ કરીએ છીએ, તપાસીએ તો ક્રિયા કરીએ, ક્રિયા નથી બહુ સારી રીતે કરીએ, એક્સપર્ટ જેમ કરીએ એના કરતાં પણ સારી રીતે કરીએ, પણ પોતાનું રૂપ જુદું સમજીને ભજન ના કરે. હું જુદો છું, આ ક્રિયારૂપ નથી, એ સમજણ આપણને ભાગ્ય હોય છે. ભગવાનનો ભક્ત હોય તો પણ આ ખામી રહે છે. દેહ કરીને ક્રિયા કરતો હોય ને પોતાનો રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, બહુ બહુ સમાસ થાય, જેવું થયું નહીં બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભરી જાય તો ઠીક નહીં. એટલે આપણે આ સાધના છે, આ સાધના કરીએ, દરેક ક્રિયામાં આપણે જાણ પણ રાખવાનું કે હું ક્રિયારૂપ થયો છું કે નહીં. પણ એ બહુ મુશ્કેલ છે, સખત જાણ પણ હોય ત્યારે આવું થાય. દેહ કહીને ક્રિયા કરતો હોય ને પોતાનું જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. આ આપણી સાધના છે, આ સાધના બનાવીને દરેક ક્રિયા કરીએ ત્યારે ક્રિયારૂપ થઈ જઈએ છે કે નહીં એ આપણે જાણ પણ રાખીને, બહુ બહુ મોટી વાત છે, પણ કરવું જ પડશે, કર્યાના છૂટકો નથી. કરોડ કામ બગાડે મોક્ષ સુધારો, ને કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તેમાં શું કર્યું? સ્વામી જ પ્રશ્ન પૂછે છે કે કરોડ કેટલું બધું કરોડ કામમાં કોઈ કામ બાકી ના રહે. આ દુનિયામાં કરોડ કામમાં બધું જ આવી જાય, બધા જ્યોમેટ્રી, જ્યોગ્રાફી, આ બીજા વિષયો, કરોડ કામ બધું જ આવી જાય, એમાં કાંઈ બાકી રહે નહીં. તે બધું બધાને બગાડીને એક મોક્ષ સુધારો, તો મોક્ષની અગત્યતા કેટલી બધી છે. આ સ્વામી મહારાજ આવ્યા અહીં પૃથ્વી ઉપર ત્યારે બધો પત્તો પડ્યો, અને એ આવ્યા અને મનુષ્ય હિત કર્યા, તેમાં બધું અરસપરસ બધું આપણી બધી ખામીઓ છે બધી બહાર આવી, અને મહારાજે બધી એ ખામીઓ દૂર કરીને એકાંતિક ભક્ત બનાવીને આપણને પાર પાડ્યા. નવદા ભક્તિ આદિ સાધને કંઈ જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કંઈ જેવો શુદ્ધ થાય તેવો શુદ્ધ થતો નથી. માટે સમાગમ અને ઉત્તમ પુરુષનો સમાગમ કરીને આ બધું ઠાળે પડે, નહીં તો બધા સાધનો સારા છે, તમને બળ પમાડે આ કરે, પણ જે વાતો કહીને, અને આ સત્સંગ પણ વાતોથી જ વધ્યો છે, આખો સત્સંગ 1-to-1 મુખોમુખ બધી વાત કરી. મહારાજે કેટલી વાતો કરી છે, કેટલા વચના, 2000 વચના તો
બધા કર્યા છે. એમાં સંન્યાસીઓને બીજા બધાને પોતાના આપણે વાત સમજાવવા માટે પોતે વાત સમજાવવા માટે લીધા એને. એટલે ઘણો દાખલો કર્યો, કેટલું બધું કર્યું મહારાજે. અને સ્વામીએ તો 14 પ્રકરણ તો આપણે વાંચતા જ થાકીએ, તો 14 પ્રકરણ એ બનાવ્યા, એ કેટલી વાતો કરી હશે, કેટલું બધું કર્યું હશે. બધા આ સત્સંગ વાતે કહીને વધ્યો છે. અને આપણે જોઈએ છે, આપણે કોઈને ધ્યાન કરાવીએ, નવદા ભક્તિ કરાવીએ, એ બરાબર છે, પણ વાતે કરીને એનો સંશય તોડી નાખીએ, સંશય ભેદી નાખીએ અને દ્વાર ખુલ્લો થઈ જાય, એ બહુ મોટી વાત છે. નવદા ભક્તિ આદિ સાધને કંઈ જીવ શુદ્ધ થાય છે, પણ વાતે કંઈ જેવો શુદ્ધ થાય છે એવો થતો નથી. માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. અને આ દુનિયાનો વ્યવહાર પણ આ વાતે કંઈ જ થયો છે. મૂગો હોય કરે બધી, પણ એમાં કેટલું કદું કરવું પડે, કેટલું શીખવું પડે તારે બધે. અને વાતે કહે તો નાનો બાળક હોય તો વાત કરી મંડી પડે, તો પણ સ્વામી કહે કે વાતે કહીને જેવો જીવ બળિયો થાય છે એ કોઈ સાધન થશે. અને સાચી જ વાત છે. આપણે જોઈએ તપાસીએ, આ સત્સંગ વાતે કરીને જ વધ્યો છે. 1-to-1 મુખમ સભામાં હોય, સભામાં વાત કરીએ તો એમાં કોઈનું ધ્યાન ના રહે બધું, પણ 1-to-1 જે બે જણ વાતો કરે, મહિમાની વાતો કરે, તેમાંથી જે સત્વ આવે એ બીજા કોઈથી આવે નહીં. એટલે મહારાજે કહ્યું કે વાત જેવું કોઈ બળવાન નથી. ભગવાને કહ્યું છે જી, જેવો સત્સંગ કહીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કહીને વશ થતો નથી. તે સત્સંગ શું? એ મોટા એકાંતિકને હાથ જોડવા, ને તે કહે તેમ કરવું, એ જ છે. આપણે સહેલું છે, આ સત્સંગ મળ્યો એને આ બધી વાત હાથમાં આવે, નહીં તો કયા મોટા પુરુષને શોધવા. બધા માયાના તંત્રમાં ફસાયેલા છે, એ કોઈ બહાર આવ્યો નથી. પણ આ મહારાજ, સ્વામી, એકાંતિક ભક્તો, સંતો, એની વાતો તે બધું સમાજ થાય છે. પણ સ્વામીએ કહ્યું કે જેવો સત્સંગ અને વસ્ત, એ કૃષ્ણ ભગવાનની વાત છે, જેવો સત્સંગ અને વશ થાવ છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને પણ વશ થતો નથી. હવે સત્સંગ શું? આપણે માનીએ છીએ બીજી આખી દુનિયામાં સત્સંગ તો થાય છે, બધા સત્સંગ કરે છે, પણ મન માની રીતે મન મોજી એ સત્સંગ કરે, જેવો મનમાં આવે એ રીતે સત્સંગ કરે, સારા વિચારો, સારું બધું કરે, એ બધું વાત સાચી છે, પણ એ ટકે નહીં. પણ મોટા એકાંતિકને હાથ જોડવા એ કેમ કરવું, એ સત્સંગ. મોટા એકાંતિક સિદ્ધ પુરુષ છે, એ બધું જે કહે એવું થાય, અને એવી બધી ભવિષ્યવાણી જે હોય, મોટા ટૂંકમાં મોટા સિદ્ધ પુરુષ છે, એ સાક્ષાત્કારવાળા છે, એટલે એ બધું જોઈને જાણીને આપણે વાતો કરે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ, આવા સત્સંગ મળ્યા છે. બીજા સત્સંગના નામે બધું કરે છે બધું, પણ એ સત્સંગ ન કહેવાય.
મોટા પુરુષ મળે અને કેમ કરે એ સત્સંગ. તે મોટા પુરુષ કેવા મોટા હોવા જોઈએ એ પણ વાત આવી જાય છે. એટલે આપણે સત્સંગ મળે છે આપણે ખૂબ ભાગ્યશાળી ખૂબ ભાગ્યશાળી છે. અને સહેજાનંદી સત્સંગ મળ્યો છે, અક્ષરને પુરુષોત્તમ બ્રહ્મને પરબ્રહ્મનો સત્સંગ મળ્યો છે. એ સત્સંગ તો કરે છે બધા, ઘણા બધા સત્સંગ તો કરે છે, પણ એ સત્સંગ આ સત્સંગની વાત છે. તે સત્સંગ શું છે? મોટા એકાદી હાથ જોડવા એટલે કેમ કરવું એ જ છે. હાથ તો જોડાય પણ કેમ કરવું એ અઘરું પડે છે. એમાં મનને મરડવું પડે, મનનું ધાર્યું મૂકવું પડે, બધું ઘણું કરવું પડે ત્યારે મોટાએ કાંઈ હાથ જોડાય તો સરળ છે, હાથ જોડી નાખે. પણ કેમ કરવું એ સાધના છે, એમાં બધું ઘણું બધું આવી જાય. અને જો ગાય પાર્વતીજીએ પૃથ્વીને ના ગણપતિજીએ આખી કાર્તિક મુનિ આખી પૃથ્વીને ચક્રાવો માર્યો ત્યારે પ્રદક્ષિણા પૂરી થઈ. અને ગણપતિજી ગાયની પ્રદક્ષિણા ફરી અને પૂરી થઈ ગઈ. તો એટલો ફેર પડે છે. તો જે મોટા પુરુષની વાત, એમાં વિશ્વાસ આવવો જોઈએ. વિશ્વાસ આવે પણ તો એ કરતા નથી આપણે, વિશ્વાસ આવીને ટકી રહીએ છીએ એટલે બસ, એટલે આગળ ધક્કો વાગતો નથી. પણ જો વાત સમજાય છે તો ધક્કો વાગે છે ખરેખર. વાત આ મોટા પુરુષ કોણ છે, શું છે, કેવા છે, તો ધક્કો વાગે, સહેજે જ ધક્કો વાગે અને સહેજે આગળ વધાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જેવો સત્સંગ વર્ષ થાવ છું તેવો તપ યજ્ઞ યોગ વ્રતદાન વર્ષ થતો નથી. આ સત્સંગ નહીં, આ વ્રત દાનાદિ કરવું યજ્ઞ કરવું આ સત્સંગ નહીં. તે સત્સંગ છે શું એવો પ્રશ્ન થાય ને. કૃષ્ણ ભગવાને વાત કરી છે કે હું સત્સંગ જેવો વશ થાઉં છું એવો તપ યજ્ઞ યોગ વ્રતદાનાદિ કંઈ પણ વશ થયો. તે સત્સંગ શું છે? આ બધા સત્સંગ નહીં તો શું છે? યજ્ઞ કરવું, હોમ કરવું, તીર્થ કરવું, વ્રત કરવું, ઉપવાસ કરવું, આ બધા સત્સંગ નહીં. પણ સત્સંગ નહીં એ મોટા પુરુષના વચને થાય એ વાત જુદી. જો ભગતજી મહારાજ આપણે ઓલા પ્લેગ થયો હતો તે વખતે બધાને માનતા આપતા કે આ હનુમાનજીને તેલ ચડાવ, તો એક જણે એમને એમ ચડાવી આવ્યું અને કોઈ મટ્યું નહીં. તો ભગતજી આજ્ઞાથી એ તેલ નથી, એ તેલમાં બધી ઘણી બધી ઔષધ આશીર્વાદ આવી ગયા. એ તેલ રહેતું નથી, જેમાં પાણી આપણે અક્ષરડેરનું પાણી હવે બીજું પાણી ને આ પાણી સરખું જ છે, પણ એમાં કેટલું દૈવત વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે આ ગંગા જળ છે એના જેવું કોઈ આખી દુનિયામાં કોઈ જળ નથી. તો એ બધી સૂક્ષ્મ વાતો છે. પણ જો બધું કરીએ પણ તો એ આ સત્સંગ જે વશ થાઉં છું તે સત્સંગ બહુ મોટી વાત છે. જેને સત્સંગ મળ્યો એ ધન્ય
થઈ ગયો અને સહેજાની સત્સંગ મળ્યો. આપણે ભાગ્યનું પાર ન કહેવાય, પણ આપણે બધી ગાફલાઈ રહે છે અને બધી આળસ રહે છે એમાં બધું જાય છે. સહેજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 51 આત્મસત્તારૂપ રહે તેના લક્ષણ. દેહ રૂપે વર્તીએ ને આત્મા રૂપે વર્તીએ, જમીનવાસાનો ફેર છે. અને એટલે મહારાજે કહ્યું કે આત્મસત્તા રૂપે રહે તેના લક્ષણનું. જે આત્મસત્તારૂપ રહે એના લક્ષણ મહારાજ કહે છે કે શું લક્ષણ છે. જે પરોક્ષમાંને બીજે બધે જાત જાતના ઉપાયો બતાવે છે અને કરે છે, પણ મહારાજ સાવ જુદી વાત કરે છે. સ્વામિનારાયણ હરે સંવત 1880 ચૈત્રવદી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મંદિર દાદા ખાચાના દરબારમાં દક્ષિણા દેદ્વાર ઓળાની ઓસેરીએ ઢોલિયા પર ગાજી તકિયા નખાઈને વિરાજમાન હતા.

માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા હવે આપણે આ શીખવાનું છે. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા એટલે યોગી પ્રમુખ સ્વામી અને શાસ્ત્રી મહારાજ, યોગી પ્રમુખ ભગતજી મહારાજ, ગુણાત્યાન સ્વામી, અહીં મહારાજ તો એ જ વાત કરે છે, ગુણાત્યાન સ્વામી અને શ્રીજી મહારાજ પોતે, એમને બાંધેલ જે મર્યાદા, મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા, તેને લૂંપીને કોઈ સુખી થતો નથી. એટલે આપણે જે ધર્મ નિયમ જે કંઈ આપણે કહેવામાં આવ્યું છે એમાં રહે તો જ સુખી થવાય. એમાં જ બધું આ તકલીફ પડે છે અને આગું પાછું થયા જ કરે છે. એટલે આપણે સુખ થતું નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તું. ત્યાગીને ત્યાગીને સ્ત્રી ધનનો ત્યાગ ખાસ તો મોટો, એમાં જરાય ગડબડ થાય, સહેજ પણ ગડબડ થાય તો એને ઉપરથી બરાબર દેખાય પણ અંતરમાં વિક્ષેપ થયા ન રહે નહીં. અને જેને ખપ હોય એની વાત છે, ખપ ના હોય તો ચાલ્યું જાય બધું, પણ ખપ હોય એને જરૂર દુઃખ થાય. માટે મોટા પુરુષની બાંધેલી મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તે તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તું ને જેટલા ગ્રહસ્થરી ભક્ત છે તેમને ગ્રહસ્થના ધર્મ પ્રમાણે વર્તું. તમારે પણ ધર્મ છે, ગ્રસ્ત એટલે સાવ બે બાકડા ફરવાનું નહીં. તમારે જે મહારાજે બાંધેલ મર્યાદા, હવે સત્સંગ થયો એટલે આવા બધા વિચારો કરવા જોઈએ. તમે સ્વતંત્ર નથી, સ્વતંત્ર શ્રીજીમાના આશીર્વાદ થયા તો આપણે એમની બાંધેલ મર્યાદા એમાં રહેવું પડે. અને એમાં રહેવાથી સુખી થાય, એમાં મર્યાદા લોપીને દુઃખી થવાનું છે. તો સુખી થવા માટે આપણે બધાએ સુખી થવું છે કે નહીં, તો મારા જે વાત કરી એમાં આપણે રહેવું પડે. માટે જેટલા ત્યાગી છે તેને ત્યાગીને ધર્મ પ્રમાણે વર્તું અને જેટલા ગ્રહસ્થરી ભક્ત છે તેમને ગ્રહસ્થના ધર્મ પ્રમાણે વર્તું અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તું. જો મેં બધા આજ્ઞા કરી દીધી અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ના થાય અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ના થાય. જો આપણે આ ગોળીઓ લઈએ છીએ દવાની, તો જો વધારે પ્રમાણે ડોઝ થઈ જાય તો જ દુઃખી થાય અને ઓછું હોય તો જ દુઃખી થાય. એમાં જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે ગોળીઓ લે તો બરાબર છે અને ઓછું હોતું થાય તો સુખ થાય. અને આ જમવા કરવા અતિશય વર્જિત કહ્યું છે, કોઈ કાંઈ અધિક કરવું નહીં અને ઓછું, પણ મારા રીતે ઓછું પણ ના પાડી કે ઓછું પણ કરવાની. જે પ્રમાણે મહારાજે આજ્ઞા કરી છે બાઈ ભાઈ ત્યાગી ગ્રહસ્થ બધાને એ પ્રમાણે જ રહેવું જોઈએ. ઓછું બધું કરે તો દુઃખ થાય. શા માટે જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જે ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાદ આવે એવું ના હોય ને સુખે પડે એવું હોય ને તેથી ઓછું બધું કરે, તેથી ઓછું અધિક કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય. એટલે સત્સંગમાં જે આપણે નિયમ બાંધેલા છે બધાએ રહેવું ભાઈ ભાઈ.

ગ્રહસ્થ ત્યાગી બધાએ એમાં રહેવું, એમાં ઓછું બધું કરે તો જરૂર દુઃખી થાય છે. મહારાજ સાવ પલટી મારીને આપે એકદમ સહેલું કરી આપે છે એ વાત મારે. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે, હવે બીજું બધું શ્રીજી મહારાજને આ ને બધું આપે તો કંઈ રહે નહીં, પણ સત્પુરુષ આપે, યોગી આપણ પ્રમુખ સાહેબ મહારાજને બધા આપણને મળ્યા છે, એમની આજ્ઞા પ્રમાણે રહેવું. સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂઢાધીશ કાળાધીશને વિશે રહ્યો છે. જે સત્પુરુષની આજ્ઞામાં વર્તે એ જ, બીજો નહીં, એને જ એ જ રૂઢાધીશ કાળાધીશને વિશે. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂઢાધીશ કાળાધીશને વિશે રહ્યા છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડાધીશ કાળાધીશનો યોગ થયો છે, અને જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે એમાંથી બહાર પડ્યો એટલે જે મન ધારું પોતાના મનસી રીતે બધું ગમે એવું કરે પણ તોય એ દુઃખી થાય. જો ગુણાતીતાન સ્વામી પણ લખ્યું છે કે સત્પુરુષ સંત કેમ કરવું તે શેષ છે, મનગમતું કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય એને કેટલું બધું થાય. આખા મંદિરનું કામ લગભગ 30 સંતો જોઈએ, બરાબર વ્યવસ્થિત તંત્ર ચાલે તો 30 સંતનું કામ એકલો કરતો હોય, માટે આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા નિયમ પાડતો હોય એટલે વિજ્ઞાન તો કેટલું બધું લાગે, પણ સત્પુરુષની આજ્ઞામાં નથી રહેવું. અને જે સત્પુરુષની આજ્ઞામાં રહે છે એના માટે તણ ટાણા ખાતો હોય, આળસુ એનું ઊંઘી રહેતો હોય એવા દિવસે યુક્ત હોય. હવે માર્કેટમાં એની વેલ્યુ હોય, તણ ટાણા ઝાપડતો હોય અને આળસુ એનું ઊંઘી રહેતો હોય એવા દોષી યુક્ત, એવા બીજા ઘણા દોષ હોય, બધા આળસુ ઊંઘી રહેતો હોય ઘણા દોષી યુક્ત હોય, પણ જે સંત કહે તો નિર્ગુણ છે. તો ગુણાતીતાન સ્વામી પાસે 300 સાધુ હતા, 150 તો મન ધાર્યું કરતા હતા, અલખ નિરંજન, બસ કોઈને પૂછે ગાશે નહીં અને થોડા મનમાં આવે એ રીતે વર્તે. અને સ્વામી કે આ 300 સાધુ છે, 150 તો મારી આજ્ઞામાં રહે છે અને 150 તો મનસી રીતે રહે છે, અને ફાવે એમ કહે તો જો સારા એ છે, નિયમધર્મ પાડતા છે, પણ મારે આજ્ઞા મારે, અને જો આ આજ્ઞા મારે છે ઓલા તણ ટાણા ખાતો હોય, આરસુને ઊંઘી રહેતો હોય એવા ઘણા બધા દોષો હોય, તો પણ જો કે સંત એને આરસુ રહેવા ના દે એ તો બધું, પણ ટૂંકમાં આવા હોય, આટલો બધો છેલ્લો કોટીનો હોય પણ તોય સત્પુરુષની આજ્ઞામાં રહે છે એટલે એ ગમે ત્યારે લાઈનમાં આવી જશે અને એકાંતિક ભક્ત થઈ જશે. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂઢાધીશ કાળાધીશને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડાધીશ કાળાધીશનો યોગ થયો છે. છેલ્લી ફાઇનલ જજમેન્ટ આપે છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. આત્મસત્તા રૂપે વ્યાખ્યા આ મહારાજે કહ્યું. આત્મસત્તા ઓલા બીજા પરોક્ષમાં તો બધું જાત જાતનું કેટલું બધું કરે છે અને તો પોતાને આત્મસત્તા રૂપે વર્તે માને છે, પણ મહારાજે કહ્યું કે સત્પુરુષની આજ્ઞા
અને આપણે કેટલા ભાગ્ય છે એવા સત્પુરુષ મળ્યા છે કે એમની આજ્ઞા વિશે રહ્યાનું છે. કેટલું સરળ થઈ ગયું. પણ જે સત્પુરુષ જેને મળ્યા જ નથી એ તો ક્યાંય ગોથા ખાધે રાખે. તો આપણે તો શાસ્ત્રીમાં યોગી પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે, તેમ એમની આજ્ઞામાં રહેવું, એની આજ્ઞા બહાર પડવું નહીં. એ જે આજ્ઞા કરે એમાં રહીએ. તો મહારાજે એ જ વાત કરી. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે જે વર્તે છે તે જ આત્મસત્રુપે વર્તે છે. મારે અમે ઝારોરા હતા, ઝારોરા ભૂચાસન પાસે ગામ આવ્યું, ત્યાં યોગી બાપા પધરામણી નીકળ્યા. તો અમને કે તડકો હતો, મે મહિનો હતો. તો યોગી બાપા કહે કે તમે બધા થાકી જશો, તમે બેસો, હું પધરામણી કહીને આવ અને એક પાઠ આ મધ્યનું એકાવન વચનાની વાત કરી એ ગોખી નાખજો, હું આવીને પછી પાઠ લેજો લઈશી. હવે એક તો પધરામણી કરીને થાક તો એમને લાગે, અમારે તો બેસી રહેવાનું. તો યોગી બાપા એવા દયાળુ હતા એટલે આવું બધું આવી ભાવના એમના અંતરમાં રહ્યા જ કરે. બીજાને તકલીફ જરાય આપી નહીં, પોતે ભીડો બેઠો. તો એ રીતે કર્યું અને બાપા પધરાવી જઈને આવ્યા અને અમને જે દરેકનો પાઠ લીધો, એક એક સંતનો પાઠ લીધો. તે વખતે તો બધા યુવકો હતા, સંતય હતા, બધા એમનો પાઠ લીધો અને ગમત કરાવીને નિરૂપણ કરી મજા કરાવી. પણ આવી વાત છે એટલે સત્પુરુષની આજ્ઞામાં રહે એ જ આત્મસત્તા રૂપે રહ્યો કહેવાય. બાકી બીજી તમે વ્યાખ્યા પ્રમાણે ગમે કહે તે આત્મસત્તા રૂપે ન જ કહેવાય. આત્મસત્તા રૂપે તો જે આત્મારૂપ વર્તતો હોય એની આજ્ઞામાં રહીએ એટલે આત્મસત્તા રૂપે એ વર્ત્યો કહેવાય. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 51 વચનામૃત થયું. સદાનંદ મહારાજ.

0: श्री स्वामीनारायण भगवान ने जय संत अपना जीवा देखा है अपना जीव खाए उठे वैसे रामा भूला पड़ा है पर ये तो सौथी पर कारण ये ज्ञान आपे हृदय में प्रकाश करे એનાથી બધું જ્ઞાન થાય પરબ્રહ્મ બ્રહ્મ જીવ ઈશ્વર માયા બધાનું જ્ઞાન થાય અને જેમ છે એમ બધું દેખાય એટલે ભગવાનમાં જ જોડાયેલા હોય અને બીજું કંઈ ખપે જ નહીં અને જો આપણે કેવું છે પારસમણી હોય અને બાળકના હાથમાં આવે અમે સિડની હતા ઓસ્ટ્રેલિયા એક બાળક દોડથી જોરથી દોડતો આવ્યો મારી પાસે કે સ્વામી આશીર્વાદ આપો મેં કહ્યું આશીર્વાદ જોઈએ છે કે ચોકલેટ જોઈએ હાથમાંથી ચોકલેટ ખેંચી ભાગી ગયો જેને આશીર્વાદ નહીં પડી નથી અને ચોકલેટ એટલે આપણે એવું છે બીજા પદાર્થમાં લોભાઈ જઈએ છીએ અને અનંત જન્મથી એ પદાર્થોમાં જ પ્રીતિ છે એટલે એ સજાતી છે એટલે આપણે બધું કહીએ જ્ઞાન કરીએ બધું કરીએ સંત અધિક કોઈને અભિવૃદ્ધિ વાત કરીએ પણ આપણું ખેંચાણ તો પદાર્થ માટે હોય છે પણ હવે થશે સંત છે બધું કવળી માળી નુચેડ ખેંકી દેશે અને પ્રકાશ પ્રકાશ કરી દેશે અંતરમાં અને એને પણ ભગવાન આપશે ભગવાન કોઈ આપે એમ નથી એ ભગવાન આપણે જોઈતા નથી ભગવાનને તકલીફ હોય છે નીતે તો આપવા તૈયાર જ છે પણ આપણે બે બાજુ દ્રષ્ટિ છે આ બાજુ વધારે ઝપટ મારે છે એટલે પણ થશે ભગવાન છોડેવા નથી સ્વામી કે ભૂત છોડતું નથી અમે છોડીએ વાય છે મારી મઝેડીને રોગ કા અષ્ટાંગ યોગ બેમાંથી અંતરનો મેલ જાય નહીં અંતર બહુ ગંદુ છે એટલું બધું ગંદુ છે ને એને ઉલેચવાનું છે ગોડાઉન ખાલી કરવાનું છે એ ખાલી થશે અને આજે કપાસ હોય લાખમણ કપાસ હોય પણ એક તણખો નાખે બધું ભરી જાય એમાં સંતના પ્રતાપે મહારાજ સ્વામીના પ્રતાપે બધા પાપ તો બધા ક્યારને ભરી ગયા કાંઈ હવે આ જન્મે મહારાજ સ્વામી અને સત્પુરુષની આજ્ઞાથી આપણે બધું કરીએ એટલું જ બાકી છે બીજું કાંઈ નહીં બીજું બધું ઘણું બધું કર્યું છે ન કરવાનું કર્યું છે ના કરવાનું એટલું બધું કર્યું છે એટલે આમ હવે આમ ખોલવાનું છે બધું અનવાઇન્ડ કરવાનું છે એટલે બધું થશે ઝપાટા બંધ થશે સંત મળ્યા એમનો પ્રતાપ અતિશય ભ્રમરૂપ કરી દેશે અને ભગવાન અખંડ આપણને આપશે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે આપણે આ બધા અલૌકિક છીએ ભગવાનનો સંબંધ થયો એટલે બધા માયા પર થઈ ગયા એમાં શંકા વિના નથી માયાની નીચે અનંતકોટી બ્રહ્માંડ માયામાં લબ્ધાયા છે માયા એની જકડી રાખે છે, પકડી રાખે છે, છોડતા નથી, છોડતી નથી. એટલે એ અને આપણે ભગવાનનો સંબંધ થયો એટલે માયા પર થઈ ગયા, દિવ્ય થઈ ગયા. એટલે હવે મહારાજ દુઃખની વાત કરે છે. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, આપણે બધા અલૌકિક છીએ અને કોઈની મતિ બગડે, અને મનુષ્ય ભાવ હરિભક્તોમાં, હરિ મહારાજ સ્વામી તો વાત જુદી છે. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, એટલે આપણા બધામાં અંદર અંદર અરસપરસ બધું કચરો ઉથામીએ, કામ ક્રોધ લોભ એનાથી ખરડાયેલા છીએ, એ સાફ કરવાનું છે. એટલે મહારાજ ટૂંકમાં વાત કરે છે. બીજી બધી તો બધું તત્વજ્ઞાની બધી બધી બહુ ભારે છે, પણ મહારાજ કે મારો સંબંધ થયો, ભગવાનનો સંબંધ થયો એટલે જડ વસ્તુ ચેતન માયા પણ ભગવાન માયા માયા માયા પણ દિવ્ય થઈ જાય તો બીજી કઈ વાત છે. તો આપણે ભગવાનનો સંબંધ થયો એટલે અરસપરસ કોઈ આવા ભાવ, લૌકિક ભાવ રાખવો નહીં, મનુષ્ય ભાવ આવવા દેવો નહીં. તો મહારાજ જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, એટલે આપણે બધા અલૌકિક છીએ. હવે અમારે લૌકિક ભાવ દેખાય, તમારે ગરીબ છે, તવંગર છે, ભણેલો છે, અભણ છે, એવા તમારા ભાવ દેખાય, એ ભગવાનના ભક્તમાં કલ્પો નહીં. ભગવાનના ભક્ત કેટલા અધિક છે, આ તો અનંત કોટી બ્રહ્માંડ બધું એ તો નાશવંત છે, ભગવાનની આગળ એ નાશવંત છે. અને આમાં પ્રીતિ કરો ભગવાન. જેને લૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. જો ભગવાનને ઉદાસ કરવા છે એક સેકન્ડમાં, ગમે એટલા મોટા ભગવાન પણ આપ એક સેકન્ડમાં એમને ઉદાસ કરી દઈએ. જો બધા દિવ્ય છે એ ભાવ ના રાખે, મનુષ્ય ભાવ લાવીએ, તરત ઉદાસ છે. ઇન્સ્ટન્ટ કોફી તરત અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. આ તકલીફ આ છે. મહારાજ બધાને અલૌકિક જુએ છે અને આપણે લૌકિક જુએ છે, આખા તાણ થાય છે, રસ્સા ખેંચ બધું. આપણે ગમે તરત તરત મનુષ્યભાવ આવી જાય છે, તરત મનુષ્યભાવ આવે છે, એટલે એનાથી આગળ વધતા નથી. મહારાજે કહ્યું કે સંતો હરિભક્તો દિવ્ય છે, આ મર્મની વાત, મર્મની વાત ક્વિન્ટિસેન્સ. હા, દિવ્ય બધાને દિવ્ય જોવા એ ક્વિન્ટિસેન્સ. તો મહારાજ કે સંતો હરિભક્તો બધા દિવ્ય છે, આ મર્મની વાત જે કોઈ જાણે સમજે વિચારે તે જગ જીતી જાય છે અને આઠે પોતાનો આનંદ માતો નથી. અને કેટલું બધું ઇનામ, કેટલું બધું. તમે ખાલી આટલું જ જાણો, બધા દિવ્ય છે, દિવ્ય છે. તો એના ફોર્સ નથી કરતા મારે કે તમે દિવ્ય જાણો, દિવ્ય એવું નથી કરતા. આપણે $100 નોટ હોય, 1000 હોય છે, $100 નોટ હોય, હવે તે કહેવું પડે કમાન આ $100 નોટ છે, અરે ખીસામાં મૂકીને ભાગે, એને કહેવું જ ના પડે ચપાટો મારે. તો જો એક આ બે પૈસાનો કટકો હતો, કાગર હતો ને, પહેલાં બ્લેન્ક હતું અને બે પૈસાનો કાગર હતો, પણ જ્યાં છાપ પડી આપણે $100 એકદમ. તો જો આ લૌકિક આ જે વાત છાપ મારે છે તો આટલું લાભ થાય છે, તો ભગવાન કહે છે, તો ભગવાન તો આપણે આવું કહે છે. વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી, એટલે વિનંતી કરે છે, કહેતા નથી $100 ઇઝ નોટ મન, કહેતા નથી. એટલે પ્રેમથી આ મહારાજ કહે છે, આજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ખીજે નહીં. મહારાજને કોઈ આવ્યો આગળ નથી, પણ વારંવાર વારંવાર વારંવાર કહે છે વિનંતી સાથે કે આ બધું આ દિવ્ય અલૌકિક તંત્ર છે, તમે એમાં કચરો ભેરવતા નહીં, બધું કચરો લાવતા નહીં, મારાને આટલું જ છે. તો જો આપણે આ રીતે વર્તીએ અને સુખ આપણને આપવાય, મહારાજને કાંઈ લેવા દેવા નથી. મહારાજને એટલું, તમે સુખી થાઓ તો એ સુખી. તમને એ અલૌકિક આ ચાર વસ્તુ આપી, ભેંસ આપી, ભેંસ રોજ પોદરો ઉઠાવે, લખું ચારણ હતી ને, મહારાજને 2 મહિના સુધી ભેંસનું દૂધ ધોવે અને ઉપરથી તોર લઈ લે, ક્રીમ મલાઈ, ક્રીમ કરતા આગળ બધા ફર્સ્ટ ક્લાસ હોય, અને એમાં સાકર નાખીને મહારાજને રોજ આપે, મહારાજ રોજ જમે. એક બાવો આવતો હતો અને સામાન્ય ઘઉં ચોખા આપે, મહારાજ ગમ્મત કરે, દેખો દેખો હમકો આ માઈ હમકો એ દેતી હૈ, સાકર મલાઈ દેતી હૈ તુમકો, તો કે કોઈ ભેગ કો પહેચાનતા નહીં, બહુ ભેગ પહેચાન, એ ભેગ હતો. પણ પછી મહારાજે તો 2 મહિનાને અંતે ખૂબ સેવા કરી ભાઈએ, અને મારે રાજી રાજી કર્યા. પછી મહારાજ કહે કે તમારી સેવાથી બહુ રાજ, કંઈ માગો. તો એમને કહ્યું, મારી 60 ભેંસો, મારો દીકરો હીરો, એના વહુ, અમે બધા અમર થઈ જઈએ એવું કરો. મેં કહ્યું, અમર થઈને શું કરશે, 60 ભેંસોનો પોદરો રોજ ઉપાડવાનો, અમર થઈને કરવાનું શું? એટલે માગતા ના આવડ્યું. એ મહારાજે કહ્યું કે કાંઈ નહીં, હું તને અક્ષરધામમાં લઈ જશે, આવી સેવા કરી છે. મહારાજ તો પોતા સામું જુએ, આપણે રાજા હોય અને એની પાસે માગીએ કે 2 કિલો ઘઉં, 4 કિલો બાજરી આપો, રાજાને શરમ આવે આપતા, કે રાજાએ આવું આપ્યું તને, પતાવી દીધું. એટલે ભગવાનને શરમ આવે આ 60 ભેંસોને આ બધો કચરો. મારા ગમે મારે તને અક્ષરધામમાં લઈ જઈશ, એટલે બહુ મોટી વાત છે. અક્ષરધામ અક્ષરધામ આપણે કરીએ છીએ, રમત કરીએ છીએ, પણ અક્ષરધામ તો પારણ કે પાર કોઈ કોઈ અધિક નથી. એટલે અને સંત આપે છે, સંત આપણે કેટલા મોટા જવા. આ બધું સત્સંગ મળ્યું છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડમાં તો કેટલું બધું આવી જાય, 14 લોક ને આ તમારે આઇન્સ્ટીન ને ન્યૂટન ને બધા બધી વિદ્યાઓ કહે છે ને, તો આમ અને એ તો બધા નાશવંત છે. ન્યૂટનને આ બધા બધા ક્યાંય ખપી ગયા. પણ એટલે બ્રહ્માંડમાં તો બધું કેટલું બધું આવી જાય તંત્ર. તો મારે તો અનંત બ્રહ્માંડનો રાજા હોય, કેટલી મોટી વાત. અનંત બ્રહ્માંડનો રાજા કેટલું બધું એનો વૈભવ કહેવાય. પણ મહારાજ કહે છે, સત્સંગ ના હોય તો એને જીવન અદેખાય છે. સત્સંગ કેટલી કિંમત કહી મહારાજે. સત્સંગની અનંત બ્રહ્માંડનો રાજા હોય એના કરતાં સત્સંગ અધિક કહેવાય. તો એ સત્સંગ આપણને બધાને મળ્યો છે. બધાને નાના બધા બધા સત્સંગ. અને મહારાજે કેટલાય સાધન કર્યા છે એના સાધનના ફળરૂપે આ સત્સંગ મળ્યો છે. એ જેવું તેવું નથી. અને સત્સંગ પકડી રાખો, છોડી ના દેવ. જેમાં દેશમાં છે ને ભલા બંડી હોય, બંડી નીચે બંડી હોય એમાં પૈસા રાખે, અને આમાં પાપા કલાકે એનો હાથ ઓટોમેટિક જાય, એટલું બધું જતન કરે. તો સત્સંગ આપણું જતન કરવું. એક જરાક અપમાન થાય ને સત્સંગ મૂકી દે. માન અપમાનમાં સત્સંગની બધી કહાની છે. આજે તમે બધા બેઠા છો, વિચારજો, ખરેખર વિચારજો કે તમને આગળ લાઈનના ફ્રન્ટ લાઈનના ત્રીજી લાઈનમાં ચોથી લાઈનમાં મોકલે અને બોલાને તમારી જગ્યા મૂકે, શું થાય? સત્સંગ જતો રહે, આ જીવન આ મંદિરમાં પગ મૂકે બીજો, એટલો બધો નિયમ, કડક નિયમ લઈ લે. એટલે આવો સત્સંગ અમૂલ્ય છે. બધા અનંત બ્રહ્માંડનો રાજા એને એને સત્સંગ ના મળે તો જીવન આવલે કે એવો સત્સંગ મળ્યો છે. જતન કંઈ રાખજો, પકડી જાય. બીજું બધું જતું હોય તો જવા દેવ, સત્સંગ છોડતા નહીં. એ વાત મહારાજે સમજાવી છે. સહજાનંદ સ્વામી.
1: કોઈ વર્લ્ડ પ્રેસિડેન્ટ થાય તો, પણ પ્રેસિડેન્ટ થાય ને વર્લ્ડ પ્રેસિડેન્ટ પદવી જ નથી, પણ થાય તો કેટલો મોટો કહેવાય. પણ વર્લ્ડ કિંગ થાય તો પ્રેસિડેન્ટ તો પાછું 5 વર્ષે ઉતરી જવાનું, પછી ફરી ઉભા રહેવાનું. તમારે અહીં 4 વર્ષે છે. પણ વર્લ્ડ કિંગ થાય તો જેણે મન જીત્યું છે ને, હિઝ અ વર્લ્ડ કિંગ. તો આ દુનિયાનો કોઈ રાજા હોય ને તો એ સંત છે, એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે. હી ઇઝ ધ કિંગ. યાદ રાખો, ઇઝ નોટ ધ પ્રેસિડેન્ટ. તમે બુશને મળ્યા છો? અહીં કોઈ મળ્યું છે? ક્લિન્ટનને મળ્યા છો? કોઈ મળ્યા હોય તો હાથ ઊંચો કરો. કોઈ દેખાતા નથી. મળ્યા છે? ક્લિન્ટનને મળ્યા. અરે ક્લિન્ટનના ક્લિન્ટન જો વર્લ્ડ પ્રેસિડેન્ટ હોય તો એ ક્લિન્ટનના ક્લિન્ટન કહેવાય કે નહીં? પણ વર્લ્ડ કિંગ હોય તો એનાથી મોટા કહેવાય કે નહીં? તો વર્લ્ડ કિંગ અને એનાથી ઉપર કોણ છે? ભગવાન. ભગવાન કેવડા મોટા ખબર છે? જો ભગવાનને દરિયા જેવડા કહીએ ને તો વર્લ્ડ કિંગને કેવડા કહેવાય ખબર છે? ટીપુડી. બોલો ટીપુડી. વોટ ઇઝ ટીપુડી? ટાંકણી છે ને, ડ્રોપલેટ. ટાંકણી એની અણી પાણી ભરવાની, અને અણી પર જે પાણી ચોટે ને, ધેટ ઇઝ ટીપુડી. તો વર્લ્ડ કિંગ ઇઝ ટીપુડી. ભગવાનની આગળ એ ભગવાનના ધારકા સંત છે, એ જાણવાનું છે. અને એના સમાગમમાં આવ્યા છીએ, એનું આ મંદિર છે, એને માટે આપણે આ કાર્ય કરીએ છીએ. વી આર નોટ ઓર્ડિનરી પીપલ, વી આર મોસ્ટ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ. આ સમજશો તો ખ્યાલ આવશે. સમજવાની બાબત છે અને સાચી બાબત છે. જોઈ લો તમે, બધા સંતોના વચન જુઓ તમે જે કર્યું છે. નિષ્કોન સાહેબ બોલ્યા, ભાગ્ય જા ગયા જાણવા કોટી થયા કલ્યાણ. એ એમણે કીર્તન ક્યાં રહીને લખ્યું છે? અરે ઘાસની ઝૂંપડીમાં. ખાવાનું ઠેકાણું નથી, સુવાનું ઠેકાણું નથી, નાવાનું ઠેકાણું નથી. લોકો અપમાન કરે છે, માર મારે છે કે માર મારો કે અપમાન કરો, પણ આ છે. જોઈ લો, મીરાબાઈ બોલ્યા છે, પાયોજી મેને રામ રતન ધન પાયો. અને મીરાબાઈ બીજું બોલ્યા છે કે મીરા નાચી, મીરા નાચી, મીરા નાચી, પગે ગુગરમાં જ કે મીરા નાચી, કેટલું અપમાન થયું છે. તમે મીરાબાઈનું જીવન તો જુઓ, દુઃખ સિવાય કશું છે જ નહીં. પણ એ દુઃખની અંદર આ શબ્દ બોલ્યા છે. એનું મન ચોટી ગયું ભગવાનમાં. જુઓ, તમને ગમે તેટલું દુખતું હોય, ફ્રેકચર થયું હોય, પણ એનેસ્થેશિયા કરે તમને કાંઈ લાગતું નથી. તો એનેસ્થેશિયાથી કલાક, બે કલાક, આઠ કલાક, દસ કલાક થાય છે. આ ભગવાનમાં મન જોડાયું, ટોટલ ઇટરનલ એનેસ્થેશિયા, કોઈ દુઃખ ના લાગે. સુખ સુખ સુખ સુખ સુખ સિવાય કોઈ વાત જ નથી. એ આ મન સ્થિર થાય. પણ એ મન સ્થિર ક્યારે થાય? જે સ્થિર છે ને ભગવાન, એમાં મન જોડાય તો એનું મંદિર આપણે બાંધીએ જ છે ભાઈઓ. તો પહેલું તો આ શીખજો, અને પછી એ મંદિર બંધાય એના માટે તમે બધા ઘણા જાગ્રત છો, પણ વધારે જાગજો. ખોટા ખર્ચા બંધ કરી દો, તમારા લાભમાં છે. ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. પેલું તો વેસ્ટ છે. તમે આ બધા ટાઈફા કરો છો ને, ઇટ ઇઝ ઓલ ટોટલ વેસ્ટ. કશું નથી એની અંદર, તમારો કાંઈ માલ નથી. અમે તો કેટલા જોયા છે, મુંબઈમાં જણે લગ્ન કર્યા, 22 કરોડ રૂપિયા ખર્ચ્યા. શું કરે છે? હો નોટો તોરણો બાંધે, તોરણો બાંધો, અને પછી ત્રીજે દાડે ડાયવર્સ. આ ધંધા કરે છે. એટલે તમે એવું બધું નથી કરતા, પણ અમારું કંઈક તો કરો જ છો. તો પાછા વરો ભાઈઓ, પાછા વરો. આ બાંધવાનું છે. આમાંથી તમને શાંતિ થશે, તમને સંતોષ થશે કે ના, જીવનમાં કોઈ કાર્ય કર્યું છે તો એ કરવાનું છે આપણે. તો જેણે જેણે સેવા નોંધાવી છે એ બધા આપતા રહેજો, ના નોંધાવે તો નોંધાવજો. જેની સ્થિતિ સામાન્ય હોય તો 5% નોંધાવજો અને રેગ્યુલર આપતા જજો. જે વધારે સારી હોય તો 10% નોંધાવજો, અને વધારે રાજીપો લેવો હોય અને આગળ જવું હોય. આ તો ગ્રેડ છે જુદા જુદા. તમારે કેવી રીતે પાસ થવું એ તમારો નિર્ણય કરવાનો. 35% પાસ થવું છે એના બી ગ્રેડ છે. 45% થવું છે સેકન્ડ ક્લાસમાં તો એના પણ ગ્રેડ છે. સર્ટિફિકેટ તો બધાના સરખા જ હોય, સરખું જ દેખાય. 35 વાળાનું સર્ટિફિકેટ એ સરખું, અને ગોલ્ડ મેડલ શું સરખું, સરખું જ દેખાય, પણ અંદર ફેર પડે છે. તો બહાર તો સરખું જ દેખાવાનું બધું. 35% વાળો હોય ને અહીંયા આગળ, એને જમવાનું સરખું જ મળવાનું, એ બધું સરખું જ દેખાવાનું. પણ અંદરનું લેવું હોય તો આ કરવાનું છે કે આપણું કશું છે જ નહીં. તમારું ઘર નથી, તમારી મોટેલ નથી, તમારી દુકાન નથી, તમારું શરીર પણ તમારું નથી, કશું જ તમારું નથી. યુ આર નથિંગ, યુ આર ઝીરો. બધું ભગવાનનું છે. સહેજ વિચાર કરો. તમે કહો કે ઘર મારું છે, આ ફેક્ટરી મારી છે. હું તમને એક પ્રશ્ન પૂછ્યું જે બધા બોલે છે એને. તમે કહો છો કે આ ફેક્ટરી મારી છે, બરાબર ને? તો ફેક્ટરીમાં જેટલી કમાણી થાય છે બધી તમારી છે? ટેક્સ ભરો છો કે નહીં? ઇન્કમ ટેક્સ ભરો છો કે નહીં? પછી તમારે ત્યાં માણસો કામ કરે છે એને પૈસા આપો છો કે નહીં? ઇલેક્ટ્રિકનું બિલ ભરો છો કે નહીં? કેટલા બિલ ભરો છો? તો પછી તમે કહો છો કે આ મારું છે. કારણ કે ઇલેક્ટ્રિસિટી આવી એ તો દેખાતું નથી, પણ ઇલેક્ટ્રિસિટી છે, બિલ માગે જ છે. ટેલિફોનનું બિલ આવે છે, ઇન્કમ ટેક્સ વાળો માગે છે, સેલ ટેક્સ વાળો માગે છે, એક્સાઇઝ વાળો માગે છે. અને ભારતમાં તો બીજા કેટલાય તૈયાર બેઠા છે. ફેક્ટરી વાળા મને કહે છે અમારે રડને રાજી કરવા પડે. પેલો આઈન ઉભો રહે પોલ્યુશન વાળો, એટલે એને રાજી કરવાનો. બધું કાયદેસર તો હોય, પણ બિનકાયદેસર પણ ઘણું બધું છે. આ બધું રાજી કરીને પછી તમારું કાંક અમારું છે. સર, તમને ઇલેક્ટ્રિસિટી મળી એ બરાબર છે, તમને આ સરકાર વ્યવસ્થા કરે છે એટલે તમે બધું ચલાવી શકો છો. રોડ બાંધ્યા, રસ્તા બાંધ્યા, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું એટલે તમારું ચાલ્યું. પણ ભગવાનનો વિચાર કર્યો ભાઈઓ? તમે શેનાથી ફેક્ટરી ચલાવી? કે અમે મોટર ચલાવીને ગયા હતા. તે મોટર શેનાથી ચલાવી? કે હાથથી ચલાવી. તે હાથ કોણે આપ્યા છે? હાથના કેટલા પૈસા થાય? અમેરિકા આટલું આગળ વધ્યું છે, આવો હાથ અહીં બને છે? લાવો બજારમાંથી. અરે વાર તો બનાવી જુઓ, આવો ને આવો. પ્લાસ્ટિકના દેખાય છે વાર જેવા, પણ આવા નથી. તો વાર નથી બનાવી શકતા, તો આવું શરીર આપ્યું છે. કોણે આપ્યું છે? તેનું વ્યાજ ભરો. કાલ કહ્યું હતું ને મનુષ્ય, એની કિંમત $6,000 trillion. એનું વ્યાજ ભરો. આવો મેદાનમાં બધા ભરો વ્યાજ. ખાલી થઈ જાવ તોય પત્તો પડ્યો નથી. બજારમાં વેચાઉ જાવ ને, શિકાગોના બજારમાં વેચાઈ જાવ ને, તોય વ્યાજ ભરાય એવું નથી. વ્યાજનું વ્યાજ ભરાય એવું નથી. શું મારું મારું કરો છો? શાનું મારું મારું કરો છો? તમારું છે શું? ચલો બીજો વિચાર કરો.
0: શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણામૃત શાસ્ત્રી મહારાજે નાના મોટા બધાને પાવે છે, અને એને લીધે એટલું બધું કેફ ને જોમ છે બધાને. શાસ્ત્રીજી મહારાજના રૂવાડે રૂવાડે લોહીના કણે કણે આ ઉપાસના ભરેલી હતી. અને આપણને અસ્થૂર ભાવે એટલે પ્રાકૃત ભાવે આપણને આટલો કેફનો બળ હોય છે તો સ્વામીને તો કેવું હોય છે. સ્વામી શ્વાસો શ્વાસ આ અક્ષર પુરુષોની વાત સ્વામીએ કહ્યું કે અમે તો અક્ષર પુરુષોના બળે થયા છે અને કોઈ મારે માથે બેસીને અક્ષર પુરુષોની વાત કરતો હોય એટલે ધન્ય છે, ધન્યતા અનુભવ. એટલે આવી રીતે યોગી આપણે કહું આ બ્રહ્માંડમાં પ્રતુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. જો હવે આપણા ઉપર બધું છે એમને તો કહી દીધું અને તે સાક્ષાત્કારવાળા પુરુષ હતા. અમથા કલ્પના કે એ બનાવટ કે એ કોઈ વાત નથી, દેખતા હતા અને કહેતા હતા. સ્વામીએ કહ્યું કે યોગી આપા વિદ્યાનગરમાં વાત કરી હતી કે 500 વર્ષ પછી દુનિયાનો કોઈ છેડો બાકી નહીં રહે કે જે અક્ષર પુરુષની વાત નહીં થતી હોય. આપણે તો 225 વર્ષ થયા છે, હજુ બીજા કૂદકે ને ભૂચકે સત્સંગ વધે તો વાત સાચી પડશે. એટલે કોઈ અત્યારે જ છે ને નવ ખંડમાં તો આપણે ડંકો વાગી ગયો છે, વાગવાનો નથી વાગી ગયો છે. અને હવે તો અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન હવે એના ઉપર આપણે ચડી જાય છે કે આ અને પ્રમુખ સ્વામી મહારાજ એ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન છે. આપણે પછી બીજી વાત શાસ્ત્રી મોટા સ્વામી મને વાત કરેલી રૂબરૂમાં બેસાડીને વાત કરેલી કે શાસ્ત્રી મહારાજ એમને વાત કરી અને એમને મને વાત કરી તો શું વાત કરી કે અક્ષર પુરુષોત્તમનો ઉપાસક હશે અક્ષર પુરુષ ઉપાસક તો શ્રીજી મહારાજ પોતાના આસન ઉપરથી ઉતરીને આપણને બાળક બનાવીને પોતાના ખોરામાં બેસાડશે. કેટલી વાત એટલે અક્ષર પુરુષમ જેમ આ ગુરુએ આપણને ગુણાદિત ગુરુ અને તે ભક્તના એકાંતિક ભક્તો બધા જે વાત કરેલી છે એ આપણે ધારવી, આપણે ચતુર ન કરવું. જો આવી બીજી બધી વસ્તુ ખિસ્સામાં નાખીને ખરી પડે ગબડી પડે ખોવાઈ જાય એવું આ ન કરતા સત્સંગ પ્રધાન. તો જો આ પૈસો આટલો સાચવે છે તો આ તો આ અનંત જન્મની મૂડી આ કેટલી સાચવવી પડે. એટલે આ ઉપાસનાની વાત છે ધ્રળ કરીને રાખજે. અને મુક્તાન સ્વામી કહું કે અનંત સાધનથી ભગવાન રાજી થાય પણ એવું કયું એક સાધન છે કે જે અનંત સાધનને વટી જાય. અનંત સાધન અને એક બાજુ એક સાધન અનંત સાધનને વટી જાય એવો કોઈ સાધન છે? તો મહારાજે વાત કરી કે ભગવાનનો દ્રઢ આશરો જેમાં કાંઈ પોલ જોઈએ નહીં, ચોખા મોખા અદા જે કાંઈ રહે નહીં, શુદ્ધ ઉપાસના પર જે મહારાજ જેમ આવ્યા છે પૃથ્વી પર અને જેવા સ્વરૂપે એવા સ્વરૂપે આપણે ઓળખવું, બીજો કોઈ લોચો નહીં. જો આ કીર્તનમાં આવ્યું, બોચાસનમાં આવી બિરાજ્યા તારે કોઈ ન પડી ગમ, સારંગપુરમાં આવી બિરાજ્યા તારે સૌને પડી ગમ, અને ઉપાસના ચોખ્ખું ચમ, ઉપાસના ચોખ્ખું ચમ, અક્ષરને પુરુષોત્તમ વિના કાંઈ નહીં, એ ચોખ્ખું ચમ. આ વાત બીજું, હવે દેહના ભાવમાં આપણે રાખીએ એટલે આ બધી બીજે દોરા ધારા બધા કરવા પડે, અને આ આત્મિક ભાવથી આપણે આ વર્તીએ તો પ્યોર અક્ષર પુરુષોત્તમ, બીજી કોઈ વાત અંતરમાં ઠરે નહીં, ગમે નહીં, રૂચે નહીં બધું. અને એક મહારાજ સ્વામી એ જ આપણા હૃદયમાં બિરાજી રહે, એમ શાસ્ત્રી મહારાજના લોહીના કણે કણ, શ્વાસોશ્વાસ, રુવાડે રુવાડે જ આ ઉપાસના ને તનગનાટ હતી, એવું આપણે થશે. જો આ કીર્તનો જૂના બધા, એમાં એક જ વાત અક્ષરના પુરુષો, બીજી કોઈ વાત નહીં, અને તો એ આપણને દ્રઢ કરવી એકદમ. અને આ લોકનું તો શું છે, હવે અનંત જન્મ ધર્યા આપણે, અનંત જન્મ, અનંત જન્મ, અને મેં આ જ ધંધો કર્યો છે આ વિષયનો, ખાવું સ્ત્રીને ધન, એમાંથી કોઈ બહાર આવ્યું નથી. આ શ્રીજી મહારાજ અક્ષરે સહિત પધાર્યા અને આપણને આ લાભ આપ્યો. તે જો યોગી આપણે વાત કરતા, અમે છે ને શ્રીજી માની એક મૂર્તિ બનાવીને યોગી આપણે આગળ ધરી, સુંદર મૂર્તિ હતી એકદમ, પણ સ્વામીએ ટકોર કરી કે અક્ષર વિના પુરુષોત્તમ ના ગમે, જોડમાં પધાર. અને અક્ષર દાદર અક્ષર ભોનમાં સ્વામી અમે જોડની મૂર્તિ આપી અક્ષરને પુરુષોત્તમ, અને એટલે એમના મનમાં તો હતું જ, પણ સમય સમય કાળ વીતે પછી આ ઠારે પડે. તો યોગીઆપાએ, અને યોગીઆપાએ કહ્યું કે મહારાજ ધાર ન જમે અક્ષર વિના, જો એટલે એવી બધી વાત. એટલે અક્ષરને પુરુષોની જોડ સ્વામી કરતા અનંત ગણા મહારાજ પર છે સ્વામી કરતા, પણ તો એ જોડ કહેવાય, કેમકે એ વિના અક્ષર સિવાય બીજો કોણ છે? મહારાજને અક્ષર, અક્ષર બ્રહ્મ સિવાય ત્રીજો કોઈ જડે તો એ જોડ કહેવાય. અને અહીંયા મહારાજ સાથે લાયા અક્ષરને, અને એમનો મહિમા, મહારાજે સ્વામીનો મહિમા કહ્યો, અને સ્વામીએ અક્ષર મહારાજનો મહિમા કહ્યો, જેમ છે એમ થડ છડે ચોક ધડાધડ કરી. અને વડતાલમાં તો એવું થયું કે સ્વામી બધાને વાત કરવા ગયા, થોડીક વાત કરી, પછી સ્વામી કહે કે આ વાત મારી, આ વાત જે સમજે એ પાત્ર, ન સમજે કુપાત્ર, મૂકી. એટલે આ વાત અમે પત્તી ધડ કરીને રાખવી, સમજવી, અને એ જીવમાં પધરાય. અને સત્પુરુષ, સત્પુરુષ તો અક્ષર બ્રહ્મરૂપ છે, એટલે આપણે આ સીધી લીટીની સમજણ, મહારાજ, સ્વામી અને સત્પુરુષ, આ ત્રણની આપણને સમજાય અને દ્રઢ કરીને રાખવી, બીજો કાંઈ લોચો રહેવા જ ન દેવા. જ્ઞાનમાં સમજ્યો એટલે આપણે આ જ ચોખ્ખું કરતા રહ્યું. આપણે ઉપાસનામાં ચોખ્ખું ચમ, એટલે અક્ષરને પુરુષોત્તમ વિના કાંઈ ના રહે. અને બીજું બધું પૈસો આવે, કારણ કે જૂની ટેવ છે એટલે બધું થાય, અને દેહના ભાવ છે એટલે અન્ય આસ્થા થાય, પણ બધું ચોખ્ખું કહીને મારા સ્વયં રાખવા, એ જ રાખવા જેવા છે. અને શાસ્ત્રી મારા જેવા પુરુષ કેટલી દયા કરી, કેટલી દયા કરી, એ પ્રગટ્યા એટલે આપણે બધું કનેક્શન થઈ ગયું મારા સ્વયં સાથે. નહીં તો કાંઈ હતરના ભાવમાં ટલ્લા ખાતા હોત. જો સ્વામી મળ્યા ના હોત તો જન્મ જન્મ જન્મ ચાલતું હોત અને બીજા કરોડો જન્મ નીકળી જાત. પછી સ્વામીએ બ્રેક મારી, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક વાળી અને આપણને વળાંક આપી દીધો અક્ષર પુરુષોત્તમ મહારાજનો. એટલે હવે આપણી ફરજ છે. સ્વામી તો બધું કરી ગયા, કહી ગયા અને જે જે કાર થઈ ગયો, હવે આપણી ફરજ છે કે ચોખ્ખું ચમ મારા સ્વામી સિવાય કોઈ ન રહે આપણે. એટલે અંતરમાં એવી દ્રઢતા રાખવી અને એ જ કર્યા જેવું છે. આ આ દરેક જન્મમાં આપણે શું કર્યું છે બધું, એનું ફળ મળ્યું. જો ગયા જન્મમાં, ગયા દસ જન્મનું લો, ગયા દસ જન્મનું ફળ આ જન્મમાં મળ્યું કંઈ ખબર નહીં. અને આ અક્ષર પુરુષોની ઉપાસનાની વાત, જે ચરણામૃત બધાને પાયું છે મહારાજ શાસ્ત્રી મહારાજે, એનું ફળ અનંત ગણું છે. તમે લૂંટતા થાકશો એટલું ફળ છે બધું આપણને. શાસ્ત્રી મહારાજી નિષ્કવાન સ્વામી કહ્યું, ભાગ્ય જાગ્યા જાણવા. એમણે તો બધું કેટલી વાત, આઠ પદો બનાવ્યા અમારા, કેટલું બધું લખી દીધું મહારાજનો મહિમા. અને નિષ્કવાન સ્વામી પણ ગુણાતીતાન સ્વામીનો મહિમા લખ્યો છે, પણ નામ નથી લખ્યું એટલું જ, પણ બધું જ. અને નિષ્કવાન સ્વામીને ગુણાતીતાન સ્વામી મળતા, ગુણાતીતાન સ્વામીની ઉંમર 15 વર્ષની અને નિષ્કવાન સ્વામી 30 વર્ષ 42 વર્ષના હતા. અને એ શું ગોષ્ઠી કરતા, 7 વર્ષ સુધી ગોષ્ઠી કરી, સ્વામી જ વાત કરતા હશે. એટલે આવું બધું રહસ્યની વાત, એકાંતની વાત. સ્વામીએ કહ્યું કે આ તો છડે ચોક મૂકી દીધી, હવે જેને લૂંટવું હોય લૂંટી શકે, નહીં તો બાકી બધું કચરામાં પડ્યો રહે. કચરો એટલે આ બધું વિષયનું સુખ, એમાં શું છે. એટલે આ બહાર આવીને જે શાસ્ત્રી મહારાજના ખોરામાં બેસીએ અને આપણે ધન્યતા અનુભવીએ એ જ પ્રાર્થના.

ગુણ તમારા ગાવવા, બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ.

പൂർണമദഃ പൂർണമിദം പൂർണാത് പൂർണം ഉദച്യതേ പൂർണസ്യ പൂർണം ആദായ പൂർണം ഏവ അവശിഷ്യതേ. ഉപനിഷദ് നോ പ്രാരംഭ હંમેશા શાંતિ પાઠથી થતો હોય છે. એમાં દરેક ઉપનિષદમાં જુદા જુદા શાંતિ પાઠ આવતા હોય છે. એમાં ઈશાવાસ્યમ ઉપનિષદનો આ શાંતિ પાઠ છે, એનો મંત્ર છે. એમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે કે ભગવાન આપ કેવા છો, આપ પૂર્ણ છો. પૂર્ણમ અદા પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. આ બધું જ તમારું પૂર્ણ છે, તમે પૂર્ણ છો. તમારામાંથી જે પણ કંઈ ઉત્પન્ન થાય છે એ પણ પૂર્ણ છે. અને પછી કહે છે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. પૂર્ણમાંથી આપણે જેટલું કંઈ કાઢીએ, જે કાઢીએ છીએ એ પણ પૂર્ણ છે, અને જેમાંથી કાઢ્યું છે એ પણ પૂર્ણ જ રહેશે, કારણ કે પૂર્ણ છે. એમ આવા પૂર્ણ ભગવાને જેને પૂર્ણપણે ધાર્યા છે એવા અક્ષરબ્રહ્મ સ્વામીશ્રી છે. એ પણ પોતે પરિપૂર્ણ છે. તો કદાચ એક બે પ્રસંગો રહી ગયા તો હું સ્વામીશ્રી તો પૂર્ણ જ છે, કદાચ એક જ પ્રસંગ કહેવાય, પણ પૂર્ણતા એ પ્રત્યેક બિંદુએ પૂર્ણ છે. એમ સ્વામીશ્રી એ પૂર્ણતાને તો કોઈ રીતે આપણે પાર પામી શકીએ એમ નથી, પણ યત્કિંચિત એ પૂર્ણતામાંથી આપણે જે પણ કંઈ ગ્રહણ કરીએ એ પણ આપણા માટે પૂર્ણ જ બને છે. છતાં પણ સ્વામીશ્રી તો પૂર્ણ ને પૂર્ણ જ રહે છે. એમ ગઈકાલે ઘણા બધા આપણે પ્રસંગો જોયા, ઘણા બધા પ્રસંગો રહી પણ ગયા, છતાં પણ આપને ખ્યાલ આવે છે કે સ્વામીશ્રી એવા કેવા પૂર્ણ પુરુષ છે. પ્રસંગો તો રહી ગયા, પણ એક પ્રાર્થના ખાસ રહી ગઈ. ભક્તોની ભાવના કેવી હોય છે જ્યારે સ્વામીશ્રીના આપણે આવા પ્રસંગો સાંભળીએ છીએ, હૃદય સ્પર્શી હૃદય ધ્રાવક પ્રસંગો મૂકતો, ત્યારે દરેક ભક્ત હૃદયના અંતરમાં એક જ પ્રાર્થના ગુંજે છે કે ઘણું જીવો હો જીવન આધાર, આપ અમારા જીવન આધાર છો. તો જેના આધારે આવો મોટો સમુદાય જીવી રહ્યો છે, યસ્મિન જીવંતિ બહવઃ સ બહુ જીવતી, આ વેદોની પ્રાર્થના છે કે જેના આધારે અનેક જીવે છે એ બહુ જીવો. એમ

ઘણું જીવો જીવન આધાર. દરેક ભક્તના અંતરમાં એક પ્રાર્થના હંમેશની માટે રહે છે કે સ્વામીશ્રી એ આપણા વચ્ચે દીર્ઘકાળ સુધી રહે અને આપને અનંત સુખ આપે. ભક્તોની કેવી ભાવના હોય છે, જેમ ભગવાને પણ પ્રાર્થના કરી, ક્યારેક ક્યારેક ભક્તો પણ પ્રાર્થના કરે ને કે સ્વામી તમારું દુઃખ અમને આપો. એક પ્રસંગ સાંભળેલો, 80ની સાલમાં જ્યારે બાબા પરદેશ હતા ત્યારે અચાનક નક્કી થયું કે બાપાને મોતેનું ઓપરેશન કરવામાં આવશે. હવે આ સમાજ જ્યારે અહીંયા ભારતમાં આવ્યા ત્યારે સ્વાભાવિક છે, બાપાની પહેલી બીમારી આવી હતી, પહેલું ઓપરેશન, એટલે ખડબડાટ સહેજે સહેજે મચી જાય. બધા હરિભક્તો એકદમ દિલ ઊંચા, જીવ ઊંચા થઈ ગયા, શું થશે, બાપાની પરિસ્થિતિ કેવી છે. નાનું સરખું પણ ઓપરેશન હોય તો પણ આપણે ચિંતિત થઈએ. જ્યારે સ્વામી બાપાને સમાચાર મળ્યા ત્યારે આપણે, રામચંદ્રભાઈ બારોટ છે અમદાવાદના, આપણે બહુ પ્રેમી હરિભક્ત છે, બાપા સાથે બહુ જ પ્રેમથી જોડાયેલા છે, એમના જ મોઢે આ પ્રસંગ સાંભળેલો. પોતે પોતાને જ્યારે ખબર પડી કે સાંઈ બાપાની આંખે આવો ઝામર બાજી ગયું છે, જામી ગયું છે અને હવે ઓપરેશન કરવાનો વારો આવ્યો છે, એમને જ્યારે આ સમાચાર મળે મંદિરથી, એ તાત્કાલિક ઘરે જાય છે અને ઘરના બધા જ સભ્યોને ભેગા કરી અને એક રૂમમાં બેસાડે છે અને બધાને કહે છે કે જો કે બાપાની આંખની અત્યારે આવી પરિસ્થિતિ છે, બાપા તો સત્સંગનો જીવન આધાર છે, જીવન પ્રાણ છે, કે જો મારી આંખ જશે ને તો બહુમાં બહુ તમારી 4-5 જણને અસર થશે, પણ જો બાપાની આંખ જશે તો આખા સત્સંગ સમુદાયને ફટકો પડશે. માટે આપણે બધા ધૂન કરીએ કે મારી આંખ જાય ને સ્વામીની આંખ ટકી રહે, આવી પ્રાર્થના એમને કરી. અને અડધો કલાક 5-5 સભ્ય ઘરના બેસીને ધૂન કરીએ લોકોએ કે રામચંદ્ર કાકા કહે છે કે મારી આંખ જતી રહે પણ સ્વામી બાપાની આંખ એ રહે. પછી તો ભગવાને તો રક્ષા કરી જ, ભગવાન બાપાનું ઓપરેશન બહુ સારું પૂર્ણ થઈ ગયું, આપણી રિકવરી પણ સારી થઈ ગઈ. પણ બાપા જ્યારે મોતિયા ઓપરેશનમાંથી રિકવર થાય છે અને પહેલો પત્ર જે લખે છે, અંતર્યામી પણ આ સંક્રમણ પકડી પાડ્યો, એમને પત્ર લખ્યો સામેથી રામચંદ્રભાઈને, બાપા એમને તો કઈ વાત કરી જ નથી પણ બાપાએ વળતો પત્ર લખ્યો કે તમારી ભાવના બહુ સારી છે, ભગવાન રક્ષા કરી, હવે કંઈ વાંધો આવ્યો નથી, મારે તમે ચિંતા કરતા નહીં. રામચંદ્ર કાકા કહે છે કે બીજું તો કંઈ જ નહીં, આંખ તો ગઈ જ નહીં, નંબર ગયા મારા ચશ્મા, આંખમાં જે ચશ્મા નંબર હતા, મેં 2 નંબર એમના ઓછા થઈ ગયા. આવો સ્વામી

ગઈકાલ આપણે જોયું કે ટાણે કટાણે જોયા વગર પણ સ્વામી શ્રી બધા હરિભક્તોને સુખ આપતા હોય છે, લોકોને રાજી કરતા હોય છે. આપણે કડીના આધારે જોતા હતા. એક કડીનો એક બીજો ભાગમાં, બીજી કડીમાં પણ એવો જ એક ભાગ ભાવ આવ્યો છે કે માતા છે એ ક્યારેય બાળકનો દોષ જોતી નથી. જે કડીમાં લખ્યું છે, બાળક હોય તે જેમ તેમ બોલે,

જે બીજો ભાવ આમાં સમાયેલો છે કે જનની છે એની નજરમાં ક્યારે દોષ આવતો નથી. બાળક માટે માતાને હંમેશા દિવ્ય ભાવ જ રહે છે. બાળક એટલે બાળક, અખિલમ રુચિરમ, અખિલમ દિવ્યમ, અખિલમ મધુરમ. બાળક માટે તો માતાને એવું જ હોય છે કે ગમે તેઓ પણ પુત્ર તો મારો જ છે ને. એને ક્યારેય ચિત્રી નથી ચડતી. બાળક ક્યારેક પોતાના જ મૂળ મૂત્રમાં જ્યારે કદાચ પેલું આમ છબછબ્યા મારે, ગંદો થાય, મોઢામાંથી બધી ઉલટી થાય, કદાચ લીટ નીકળે નાકમાંથી, છતાં પણ બાળક માતા એવું ઇચ્છી જતો રહે. માતા ક્યારેય તિરસ્કાર કરતો નથી, કરતી નથી બાળકની, કારણ કે બાળકને એ પોતે પોતાનું માને છે. એમ ગમે તેવો ખરાબ હોય પણ બાળક છે ને, મારો છે ને. એમ માતાને હંમેશા એવું એક ઉદાર દિલ હોય છે કે હંમેશા માફ કરતી રહે છે. દરિયાવા દિલ એમ માતૃ હૃદય હંમેશા માફ કરતું રહે છે. મહાભારતનો પ્રસંગ છે કે જ્યારે મહાભારત યુદ્ધમાં પાંડવોની જીત થઈ, કૌરવોનો સત્યાનાશ થયો, અને એ વખતે દુર્યોધનનો પણ ગદા યુદ્ધમાં બરાબર સંહાર થયો. એ તો આમ મોતના ડચકા જ ખાતો હતો, મરવાની અણી ઉપર હતો. એ વખતે અશ્વત્થામાને બરાબર વેર ભભીકું ઉઠ્યું. અને અશ્વત્થામાને તો આમે વેર તો પૂર્ણ હતું જ, કારણ કે એના પિતાજી દ્રોણાચાર્યનો કૃષ્ણને કપટથીને એનું સંહાર કરેલો. એટલે અશ્વત્થામાને થયું કે હવે તે ગમે તે મારાનો બદલો લેવો જ છે. એટલે પછી મધરાત્રે પાંડવોના પડારમાં જઈને ત્યાં દ્રૌપદીના જે 5 પુત્રો છે અડધી રાત્રે લોકોને મારી નાખે છે. સવાર થાય છે, દ્રૌપદીને ખબર પડે છે, તીવ્ર આક્રમણ કરે છે, દુઃખનો પાર રહેતો નથી. અને એ વખતે ભીમ પોતે પ્રતિજ્ઞા લે છે કે વેરની સામે વેર, કે જેને આ દુષ્કૃત્ય કર્યું હોય, જેને આવા હત્યા કરનાર જે હોય એનું વેર લઈશ. પછી અશ્વત્થામા પકડાય છે અને અશ્વત્થામાને દ્રૌપદીની સમક્ષ હાજર કરવામાં આવે છે. અને એ વખતે ભીમ બોલે છે કે હમણાં જ આ દુષ્ટનું હું માથું કાપી નાખું, મારી ગદાથી આનું મોઢું કચડી નાખું, કે જેમ આ 5 પુત્રોના ની માતા રડે છે એમ આની માતાને મારે રડતી જોઈશ, આવું બોલે છે. અને એ વખતે જે દ્રૌપદી છે આમ તો બહુ જ કોપામાઈન થયેલી, પણ જ્યારે આવું સાંભળે છે એના ચહેરા ઉપરથી બધો જ ક્રોધ અદૃશ્ય થઈ જાય છે. ત્યારે એ પોતે વિચારે છે, એક એક એના અંતરમાં લાગણી જાગે છે કે હું માં છું, કે મને ખબર છે કે જ્યારે મારા છોકરાને કંઈક આમ ઠેસ વાગે તો જાણે એના હૃદયમાં ઠેસ વાગે અને એવું દુઃખ થતું હોય છે. તો જ્યારે માતાના પોતાના જ દીકરાના મૃત્યુનો સમાચાર મળે ત્યારે કેવી વેદના થાય, કે મને અનુભવાય છે, મને અનુભવ છે. તરત ભીમને કહે છે કે આને છોડી દે. ભીમ કહે છે કે તારા 5 પુત્રોને મારી નાખ્યા છે અન્યાયથી, કદાચ યુદ્ધમાં હજી રણસંગ્રામમાં માર્યો તો ઠીક છે, અન્યાયથી, કૂટનીતિથી. ત્યારે દ્રૌપદી કહે છે કે જે હોય તે, માતૃ હૃદય એ ક્યારે ન્યાય અન્યાય જોતું નથી,

માત્ર હૃદય હંમેશા માફ કરતું રહે છે. એમ માફી ક્ષમા કરવા માટે પણ માત્ર હૃદયની જરૂર પડે છે. સ્વામીશ્રી પણ એવા ઉદાર દિલવાળા છે, પોતે માફ કરી જાણે છે. 96 એક પ્રસંગ છે. સ્વામીશ્રી લંડન માતા, એ વખતે એક સત્સંગી યુવતીનો પત્ર આવ્યો સ્વામીશ્રી ઉપર. પત્રમાં પોતે લખે છે કે સ્વામીજી, હું તમારી ચુસ્ત સત્સંગી છું. હમણાં જ તાજા મારા લગ્ન પણ થયા છે. મારો પતિ પણ તમારો ચુસ્ત સત્સંગી છે, પણ ઘણી બધી મૂંઝવણ મારા જીવનમાં અત્યારે પ્રગટ થઈ છે. ઘણી બધી ગઢમથલ પછી, મનોમંથન પછી હું આ પત્ર લખી રહ્યું છું. પોતે લખે છે કે મારો પતિ છે એ સત્સંગીને ના શોભે એવું આચરણ કરે છે. માણો ધણી છે, કોને વાત કરું હું? રાત્રે મોડો આવે છે, ક્યાં જાય છે ખબર નથી, કંઈ કહેતો નથી, અને રાત્રે ઘરે આવે છે પછી મોડી રાત સુધી એવી ખરાબ ખરાબ ફિલ્મો જોઈ છે, એનું અશ્લીલ વાંચન છે. આવું એનું જીવન થયું છે, મારે જવું ક્યાં, શું કરું મારે? તમે કંઈક તમારા યુવકને કહો. આવો પત્ર પેલી પત્ની લખે છે. હવે એ જે યુવક હતો મંદિરમાં રેગ્યુલર હતો અને બહુ જૂનો સત્સંગી. સ્વામીશ્રી ત્યાં રોજ જ્યારે પોઢવા જાય ત્યારે ઘણા બધા યુવકો જે દર્શન કરવા માટે આવે છેલ્લે, ત્યારે હંમેશા એ બાપાની ત્યાં છેલ્લી સ્મૃતિ દર્શન માટે હાજર રહેતો. હવે એક રાત્રે જ્યારે આ પત્ર આવે છે, પછી બીજી કે ત્રીજી રાત્રે જ સ્વામીશ્રી ત્યાં પોઢવા જતા હોય છે, એટલે યુવકો દર્શન કરવા માટે આવે છે, એ વખતે બાપાની નજર આ યુવક ઉપર પહોંચે છે. બાપા કંઈ બોલતા નથી, નજીક બોલાવે છે, ખાલી ખભા પર હાથ મૂકે છે પેલા, અને એ જ વખતે પેલા યુવકનું હૃદય પીગળી ગયું. સામે જોઈ નથી શકતો, કંઈ વાત નથી હજી, બાપાની સામે આંખમાં આંખ પેલા જોઈ શકતો નથી. અને બાપા કહે છે કે કેમ છે, નામથી બોલાવે છે, શું છે, શું ચાલે છે? અને ત્યાં ને ત્યાં જ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. બીજી કંઈ કહેવાની જરૂર નથી, સ્વામીને ખબર હતી, આને ખબર પડી ગઈ. સ્વામી કહે કે તે વાત કેમ ના કરી, કે તારે મને તો કેવું છે. પેલો કહે કે સ્વામી હું શું તમને કહું, કે મેં એવું કર્યું છે ને, કોઈ કરતાં કોઈ મને માફ નહીં કરી શકે, તમને પણ હું કેવા મોઢે વાત કરું. સ્વામી કહે છે ભલા માણસ, કે મને તો વાત કરાય કે નહીં, અમે તો ભૂલ સામે જોતા જ નથી, અમે જોવા અમે તો જમા ખાતું જ રાખ્યું છે, અમે તો ઉધાર અમારામાં ઉધાર ખાતું છે જ નહીં. સ્વામી બાપા જ્યારે આવું બોલે છે, મોઢું સહેજ ઊંચું કરે છે, આંખમાં આંખ પરોવીને વાત કરે છે, અને અંતરમાં એવી નવી ચેતના જગાડે છે, આંખોમાં આંખ પરોવીને સ્વામીશ્રી યૌવનમાં આ નવ પવિત્રતા પાવનતા એ પરોવી સ્વામી બાપાએ એને અંતર ચોખ્ખું કર્યું. સ્વામી પછી બહુ ઉપદેશની પણ વાત કરે છે કે તું તો ભલા માણસ, જૂનો સત્સંગી, તારા બાપ દાદા માનસામાં પણ કેટલો સત્સંગ કરેલો, અને તું અહીંયા આવે છે, તું આવો સક્રિય છે, કે તું આવું કરે તો પછી અમારી નીચે જોડ ના થાય. સ્વામી બાપા એને પ્રેમથી બધું સમજાયું, અને પછી પેલો યુવાન તો એના અંતરમાં તો ઘણું બધું બળ આવી ગયું. પણ પછી જ્યારે ઘરે જાય છે, પછી એ છોકરો એ યુવાન ફરી સ્વામી બાપાને પત્ર લખે છે, અને એ જે પોતે લખે છે કે મને એવું હતું કે હું ક્યારે આ મારા પાપમાંથી પાછો નહીં વળી શકું, મને કોણ માફ કરે, આપે મને માફ કર્યો, મારી પત્ની પણ મને સ્વીકારવા માટે તૈયાર થઈ છે, જીવનમાં એક નવો વળાંક આવ્યો છે, હવે મને વિશ્વાસ છે હું ખરાબ નથી. સ્વામી બાપા કેવી હદ કેટલી હદ સુધી માફ કરી શકે છે, કે પોતાને પણ અંતરમાં વિશ્વાસ જાગે કે ના, સ્વામી મને માફ કરી શક્યા છે, માટે મારામાં જે આશા છે, હું કંઈ સુધરી શકું છું. સ્વામી બાપાની આ ક્ષમાની એક વિશેષતા છે, સામેવાળા વ્યક્તિને પણ અંતરમાં વિશ્વાસ જાગે કે હું પાપી નથી. હવે સ્વામી બાપાના પ્રસંગમાં તો એવા અવારનવાર પત્રો દ્વારા કે ફોન દ્વારા પણ પ્રસંગો બનતા હોય છે. બાપાની જ્યારે આવી પત્ર લેખનની સેવા મળતી હોય છે ત્યારે આવા કેટલાય પ્રસંગો જાણવા મળે. એક ભાઈનો પત્ર આવ્યો, પત્રની શરૂઆત જ આવી રીતે, કે ટુડે ઇઝ માય સિક્સ ડે ઓફ અ 25-year પ્રિઝન સેન્ટન્સ, કે મને 25 વર્ષની જન્મટીપની સજા થઈ છે, એમાં આજે મારો છઠ્ઠો દિવસ છે. પછી કહે છે કે મેં કોઈનું ખૂન કર્યું હતું, એટલા માટે મારે 25 વર્ષની સજા મારે ભોગવી પડી છે. એ ભાઈ પોતે સત્સંગી નહોતા, બાપાને ક્યારે દર્શન પણ નહોતા કરેલા, પણ એમને કોઈ ધંધા કે કંઈક મિત્ર હશે એ સત્સંગી, એટલે એમના યોગમાં આવેલા એમને કંઈક પોકેટ કેલેન્ડર આપેલું, એ પોકેટ કેલેન્ડરની પાસે રહી ગયું હતું, અને બાપાની મૂર્તિ એમને ગમી ગઈ, એટલે થયું કે આ કંઈક સારા પુરુષ લાગે, મારું કંઈક કલ્યાણ કરે એમ છે. એટલે
આધ્યાત્મિક વડા સ્વામિનારાયણ મંદિર દાદર, એમ કરીને મમ્મી મંદિરે મેં પત્ર લખ્યો કે મેં તમારે ક્યારે દર્શન કર્યા નથી, પણ મારી એક જ ઈચ્છા રહે છે કે મેં જે પાપ કર્યું છે હું આ જન્મમાં જ ભોગવી લો. એટલે કે આ 25 વર્ષ જે સજા થઈ છે એમાંથી હું મુક્તિ નથી માંગતો, પણ હવે એટલું જ હું માગું છું કે આ ને આ જન્મમાં મારા બધા પાપ ધોવાઈ જાય અને આવતા જન્મમાં મને તમારો યોગ થાય, મારો જન્મ સત્સંગમાં થાય. સામે બાપા સામે પત્ર લખે છે, બાપે કીધું કે એને લખ કે તમારી ભાવના બહુ સારી છે, ભગવાન કૃપા કરશે, આ વખતે બધા પ્રાય તમને પશ્ચાતાપ થયો છે, આ વખતે પ્રાયશ્ચિત્ત પૂરું થઈ જાય અને આવતા જન્મે તમને મારા સ્વામીનો યોગ થાય. આવા ભયંકર પાપ ક્યારેય મળ્યા પણ નથી, આવા ભયંકર પાપ પણ સ્વામીજી માફ કરી શકે છે. એક પ્રસંગ સારંગપુરમાં એવો બન્યો, એક બહેનનો ફોન આવ્યો અમેરિકાથી. એ વખતે બધા જે યુવાનો સાધકો બધા હોય એ ટેલિફોન ઓપરેટરની સેવા કરતા હોય. સ્વામી બાપા સારંગપુરમાં હાજર, સાંજનો સ્વામી બાપા જમી લીધું અને હરિભક્તની મુલાકાતની લાઈન ચાલતું હતી. એ વખતે એક બાઈનો ફોન આવ્યો અમેરિકાથી, પેલા સાધક ભાઈ સાથે વાત કરે છે કે હું અમેરિકાથી બોલું છું, આ મારું નામ ઠામ છે, આ શહેરમાં હું રહું છું, કે હમણાં જ મારા દિયરે મારા પર બલાત્કાર કર્યો છે અને એકદમ મૂંઝાઈ ગયું છે, મને ખબર નથી પડતી મારે શું કરવું, મારે એકદમ હું મારી જાતને ગંદી ગણું છું, માટે હવે સ્વામી આપણને પૂછું મારે હવે શું કરવું. હું ફોન ચાલુ રાખું છું, તમે અત્યારે સ્વામી પાસે જાઓ, સ્વામીને પૂછીને મને કહો કે શું કરે, નહીં તો અત્યારે એકદમ મારું આમ સાવ મગજ ઠેકાણે રહેવું નથી કંઈ. પેલો સાધક ગભરાઈ ગયો, વચમાં હું ભટકાઈ ગયો કે સ્વામી આવો ફોન આવો મારે શું કરવું. સ્વામીની મુલાકાત ચાલુ હતી, કે તું ફોન મૂકી દે. મેં કે અડધો કલાક પછી ફોન કરે સ્વામી પાસે મુલાકાતમાં જ, કે ના હું ચાલો, કે તમે મૂકી દો પરદેશનો ફોન, અડધો કલાક તો સહેજે થાય. ફોન મૂકી દીધો, પેલા સાધકને લઈ ગયા સ્વામી પાસે અને ચાલુ મુલાકાતમાં પછી સાધકે વાત કરી કે સ્વામી કે આવી રીતે ફોન આવ્યો છે, બેન આવું કહે છે, હવે એમને પ્રાયશ્ચિતમાં શું કરવું પૂછાવે છે. સ્વામી એટલું જ કીધું કે એમની ઈચ્છા વિરુદ્ધ થયું છે ને, કે હા ઈચ્છા તો જરાય નથી, તો કે એમને કહેજો કે મહારાજ સ્વામીને યાદ કરીને એક પ્રસંગ એક ઉપવાસ કરી નાખે, હવે આ વાત જાણે બની જ નથી, ભૂલી જ જવાનું, કોઈને વાત પણ ના કરવાની, દિયરને પણ ના કહેવી, ધણીને પણ ના કરી, વાત ભૂલી જ જાઓ, આપણે વાતને યાદ કરવી જ નથી. આવી રીતે સ્વામી બાપાએ પ્રાયશ્ચિત આપીને પણ પેલા બેનનું અંતર ચોખ્ખું કર્યું. આવી રીતે સ્વામીશ્રી કેટલાય પ્રસંગોમાં, નાના મોટા પ્રસંગોમાં, અમુક તો કેટલી હદ સુધીના પ્રસંગો હોય, છોકરીના બધા પ્રશ્નો આવે સ્વામી બાપા પર, અમુક તો બાપા પર કેટલો વિશ્વાસ હશે, જુવાન જુવાન છોકરીઓ, જુવાન જુવાન છોકરાઓ બાપાને પ્રશ્નો લખે, જે કદાચ પોતાના માતા પિતામાં ના લખતા હોય એ લોકો છેલ્લે લખે પત્રમાં કે સ્વામી બાપા આ પત્ર છે ને તમે મારા ઘરે ના મોકલતા, મારી બહેનપણી છે એના સરનામે તમે મોકલજો, કારણ કે મારા મમ્મી પપ્પાને ખબર પડશે, તિલક ચાલનવાળો તમારો કવર આવશે કે બાપાને આ વાત કરી નાખી. અમુક તો આમ મુસલમાન છોકરા થકી ગર્ભ ધારણ થયું હોય એવા બધા પ્રસંગો, કેટલાય પ્રસંગો આવ્યા હોય. એક છોકરીને એવો પ્રસંગ આવ્યો હતો, લંડનની છોકરી હતી અને બાપાને પત્ર લખ્યો કે સ્વામી આવું મારે પ્રસંગ બન્યો છે, મારે ગર્ભપાત થયો છે, ગર્ભપાત એને કરાવ્યો પછી, કારણ કે છોકરો તો છૂટી ગયો, કે મને મંતરમાં જે ડંખ્યા જ કરે છે કે તો પાપ કર્યું અને આવી હત્યા થઈ, કરું મારે શું કરવું હવે, આમાંથી પાપમાંથી કેવી રીતે છુટકારો મારે મેળવો. સ્વામી બાપા સ્વામી બેઠા હતા બાજુમાં, ડીસી સ્વામી સ્વામી બધું સમજ્યા પત્રમાં, પછી પૂછે કે આને શું આપણે આપશું, કેટલા ઉપવાસ આપશું તમે કહો. સ્વામી કે ઉપવાસ કરી શકશે, સ્વામી આપ દયા કરો એને, કે અંતરમાં તો પશ્ચાતાપ થયો છે અને પછી વાતને ભૂલી જાઓ, યાદ જ ના કરવી. બાપાની આવી એક ઉદાર ભાવના હોય છે, આપણે બધા કદાચ આપણું પાપ સતાવતું હોય પણ સ્વામીશ્રીને જરાય ડંખતું નથી, એ તરત માફ કરી શકે છે. હવે આનાથી પણ એક આગળની વાત, કદાચ આ તો આપણે સમજ્યા, આ તો બીજાનું પાપ છે ને, કદાચ એવું પાપ કરે કે સ્વામી આપણને ડાયરેક્ટ અડે, સ્વામી બાપાનો જ ધ્રોહ કરે એવું પાપ હોય તો પણ સ્વામી માફ કરી શકે છે. 86નો એક પ્રસંગ છે અને એ વખતે એક ભાઈ સ્વામી બાપાને મુલાકાત લેવા માટે સારંગપુર આવે છે. બાપા પાસે આવે છે અને કંઈક બોલ્યા વગર જ, બોલી શકે પેલા ધ્રુસ્કન ધ્રુસ્કે રડવા માંડે છે અને બોલવા જ મળે છે કે સ્વામી તમે માફ નહીં કરી શકો. સ્વામી ત્યાં પહેલાં એને એકદમ પ્રેમથી એને રડવા દે છે, એનું હૈયું થોડુંક હળવું થાય, એની જે ભોલો પાથ છે અંદરનો એ થોડુંક બહાર નીકળે, પછી એને શાંતિથી બાપા આમ હાથ પ્રસરાવતા એને પૂછે કે શું થયું ભાઈ, વાત તો કરો. કે સ્વામી તમે માફ નહીં કરી શકો, આ દુનિયા મને કોઈ માફ નહીં કરી શકે, સીધું જ. બાપાએ પ્રેમથી એને બોલવા દીધું પહેલાં, પણ કે વાત શું તું, વાત તો કર. કે સ્વામી તમારો મેં બહુ ધ્રોહ કર્યો છે, કે તમારું નામ પડે અને મારા અંત મારો પિત્તો જાય, કોઈ મને જેસરણ કરે તો હું ગાળ દઉં, સામે જેસરણના બદલામાં હું ગાળ દઉં અને તમારી મૂર્તિમાં દેખાય ને
બસ એના ઉપર થૂકું. એ કે સ્વામી તમારી મૂર્તિ ઉપર મેં પેશાબ કર્યો છે, આટલી હદ સુધી મેં તમારો દ્રોહ કર્યો છે, તમે મને કોણ માફ કરી શકે. પણ કે સ્વામી 85 સાલમાં જે મોટો ઉત્સવ થયો અમદાવાદમાં, એમાં તમારા નગરમાં મેં એક સ્ટોલ રાખેલો અને મેં સ્ટોલ રાખ્યો અને એ જ આખું પવિત્ર દિવ્ય વાતાવરણ એની અસર તો થાય જ. મેં લાખો હરિભક્તો જયા, હજારો સ્વયંસેવકો જયા, કેવા ખંતથી કેવા નિષ્ઠાથી લોકો સેવા કરે છે, અને ધીમે ધીમે મારા અંતરમાં એ પરિવર્તન આવવા લાગ્યું. મેં જોયું કે આ પુરુષ ખોટા નથી, એ સાચા છે. અને બહુ જ અજ્ઞાનતામાં મેં આ ધ્રોહ હું કરી બેઠો છું. મારું અંતર ત્યારથી દંખે છે મને, એટલો બધો પશ્ચાતાપ થાય છે, એટલું બધું અંતરમાં સંતાપ થાય છે. હવે મને કે આમાંથી છૂટતું નથી, આપ મને આમાંથી માફ કરી શકો તો છો, બાકી આ દુનિયાને કોઈ માફ નહીં કરી શકે. આ સત્પુરુષની ધ્રોહની વાત છે. એની કેટલી ભયંકર સજા મારે જે લખી છે વચનામૃતમાં, વર્તાનું 14 વચનામૃત છે, એ બહુ વિશિષ્ટ પ્રકારનું વચનામૃત છે. કારણ કે એમાં મહારાજ સત્પુરુષને જ પ્રાધાન્ય આપે છે. સત્પુરુષને આશ્રયની વાત વર્તાનું 14 વચનામૃત વાત કરે છે, બાકી બધે જ ભગવાનના આશ્રયની વાત કરે છે. વર્તાના 14માં સત્પુરુષનો આશરો અને સત્પુરુષના ધ્રોહની વાત કરે છે. એમાં મહારાજ એવું લખ્યું કે પંચ મહાપાપ કરનારો હોય એથી પણ વધુ પાપી આ સત્પુરુષનો ધ્રોહનો કરનારો છે. કારણ કે કદાચ પંચ મહાપાપ કરશે એ તો સત્પુરુષની કૃપાથી આશીર્વાદથી કદાચ એમાંથી છુટકારો થાય, અન્ય ક્ષેત્રકૃતમ પાપમ. પણ કદાચ સત્પુરુષનો કોઈ ધ્રોહ કરે એમાંથી તો કોઈ કાળે છુટકારો નથી. મહારાજ કહે છે કે ગમે તેવો ધર્મવાન દેખાતો હોય છતાં પણ એ મહાપાપી છે. મારે જે અંત્યના 12મા વચનમાં કીધું તો એ કે જડ સંગ્રહને પામી જાય છે, જીવનો નાશ થઈ જાય છે, જીવ નકારો થઈ જાય છે, કોઈ દિવસ એ કલ્યાણ માર્ગે આવી શકતો નથી, કલ્યાણ ઉપાયને છૂટતો નથી, એનો જીવ નાશ પામી જાય છે. કેટલી ભયંકર સજા થઈ આવી અને સજા લાગુ પડે. પણ સાંઈ બાપા શું કહે છે? સ્વામી કહે છે કે એમાં શું, પશ્ચાતાપ થયો એ જ પ્રાયશ્ચિત, પશ્ચાતાપ એ જ પ્રાયશ્ચિત. સ્વામી ત્યાં વર્તમાન ધરાવે છે અને કહે છે કે જાઓ સત્સંગમાં આવતા રહેજો. સાંઈ બાપા પોતાના ઉપર આટલો, હવે આપણે કદાચ કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા પણ ખબર પડી કે આ મારા વિશે આવું બોલ્યો હશે, જીવનભર આંટી રહે. પણ સાંઈ બાપા કેટલા ઉદાર, આ તો ધ્રોહની વાત થઈ, મારી નાખવા સુધીના પ્રયત્નો થયા જ સ્વામી બાપાને. બહુ જ જૂના પ્રસંગમાં જે આપણે જાણીએ છીએ, કેવળ વિઘ્ન સંતોષી જે હોય, કેવળ દ્વેષ ભાવથી સ્વામી બાપાનો કાસે કાઢી નાખવા માટે તૈયાર થયા હતા. આખી કમિટી જાણી હતી, એમાંના એક વ્યક્તિ પોતે સંસ્થામાં સમર્પિત થયેલા. પણ આ જે બાપાને ઝેર આપવાની જે કમિટી આખી હતી, ટીમ હતી એ લોકોની, એમાંનો એક સભ્ય સંસ્થામાં વર્ષોથી પોતે સેવા કરતો હતો, પણ કોઈક એવા આ વિમુખના શબ્દોથી અને એવા ખોટા અજ્ઞાનમાં આવીને બાપાને ઝેર આપવામાં આનો એક ભાગ હતો. પણ સ્વામીને રાખ્યો, 40 વર્ષ સુધી એને સંસ્થામાં નભાવ્યો. છેવટે તો એવો એક પ્રસંગ બને છે, નારાયણમણી સ્વામી આ પ્રસંગ કહે છે કે એ ભાઈ છે ને, આપણે સારંગપુરમાં જે હનુમાન ગણપતિની ડેરી છે એ નીચે એક નાની કેબિન જેવું છે, એ ત્યાં ભાઈ રહેતા હતા. પણ એવો વિચિત્ર સ્વભાવ ને, ગાળો દે, લાકડી રાખે, અને જે પણ કોઈ હરિભક્ત દર્શન માટે આવે ને આમ એને હેરાન કરે. એટલે બધા સંતોને થયું કે આ માણસ કોઈ હરિભક્તને સુખ નહીં દેવા દે, આપણે એને જુદી રૂમ આપી દે. એટલે એને વાત કરી કે તમારે અહીંયા નથી રહેવાનું, તમને જુદી રૂમ આપીએ છીએ, તમને ખાવાનું પણ પહોંચાડશું. પેલું કે ના, મારે જવું ને, મારે અહીં જ રહેવું છે. એવો વિચિત્ર એને હટ પકડી. કોઠારી સ્વામી ભક્ત સ્વામી પણ બહુ મનાવ્યો, પણ માને જ નહીં કે તમને જુદી રૂમ આપશું, તમને પોતાની લોકર લોકર આપશું, તમને ખાનું આપશું, લોકવાળી રૂમ તમને આપશું. કે ના, મારે અહીં જ રહેવું છે. બહુ પ્રયત્ન કરો, બહુ પ્રયત્ન કરે સમજાવવાની, એક ભાઈ ખસે જ નહીં. પછી એક દિવસ સવારે નારાયણ મુનિ સ્વામી એમને સમજાવવા માટે જાય છે. એ વખતે નારાયણ મુનિ સ્વામી આગળ પેલા ભાઈ રડી પડે છે અને બહુ જૂનો પ્રસંગ યાદ કરાવે છે કે સ્વામી, કે જ્યારે મારું તૂત આ પકડાયું કે પ્રમુખ સ્વામી મહારાજને ઝેર આપનારામાં આ એક હતો, એ વખતે મને થયું કે હું સંસ્થામાં રહી નહીં રહી શકું. ત્યારે જ મેં પ્રમુખ સ્વામીની વિનંતી કરેલી કે મને થોડાક પૈસા આપી દો, હું હરિદ્વાર જઈને કોઈક આશ્રમમાં, બાવાના આશ્રમમાં રહી જઈશ, મારે અહીંયા નથી રહેવું. કારણ કે મને નહીં નહીં જીવા દે બધા, પ્રમુખ સ્વામી મારે મારી નાખવાના પ્રયત્ન કર્યા હોય આપના અંતરમાં કેવું થાય છે અત્યારે, તે કે મને નહીં હક લેવા દે અહીંયા, મને કોઈ રીતે આ સુખેથી નહીં જીવા દે, માટે હું જતો રહ્યો નથી. સાંઈ બાપા એક જ વાત મને કરી હતી ત્યારે કે હું બેઠો છું ને, તને કોઈક કહે તો, કંઈક કરે તો મને કહેજે કે હું તને માફ કરી શકું છું, બીજા કિનારે તને કોણ છે. કે બાપાએ પછી એમને માફ કર્યા, રાખ્યા કે મને રહેવા દો,
છેવટે પછી અંતાવાસમાં બહુ બીમાર પડ્યા પછી એને ના છૂટકે રૂમમાં આવવું પડ્યું. સંતોષ સેવા કરતા હતા. 40-40 વર્ષ સુધી જે બાપાને ઝેર આપે છે, સ્વયં બાપાને અન્ન આપે છે, એને પાણી આપે છે, એને આશરો આપે છે. આ કેટલી મોટી વાત કહેવાય, કેટલું ઉદાર દેવ સ્વામી શું હશે. આ તો બહુ ઝઘડું છે, કદાચ આપણે કદાચ માફ કરી શકીએ, પણ નભાવો. આ જીવન અંતિમ સંસ્કાર પણ સંતોએ કર્યા પછી ને છેલ્લા સંસ્કાર પણ મંદિરના પ્રાંગણમાં જ કર્યા, અને સામેવાળી વ્યક્તિનું પણ પછી અંતર કબૂલે કે સ્વામી બાપાએ મને માફ કર્યો છે. તમે કદાચ એ જે આમ માફ કરો પણ જમાડોની વાત આવે તો ભાવ ફેર તો રે જ, દાઢમાં ડંખ રહી જ જાય. પણ સ્વામી બાપાએ એવા ઉદાર અંતરમાં જરાય ભાવ ફેર નહીં, સામેવાળાનું અંતર કબૂલે કે ના કે સ્વામી બાપાએ મને દિલથી માફ કરી શક્યા છે. આ તો બહુ જ મોટી વાત છે. બીજો એક પ્રસંગ છે લંડનનો, 97 પ્રસંગ છે. સ્વામી બાપા ત્યાં લંડન માતા એમાં એક મુલાકાતમાં એક યુવક આવે છે, બહુ જ આમ 20-25 વર્ષની ઉંમર હશે કદાચ. લાઇનમાં આવે છે અને આમ એનું મોઢું પણ એવું હતું ને આમ ચક્કર વક્કર લાગે, એને આંખ બધી થાય ને આમ હાવ વેશ કેશ પણ એવા હતા. સમજાય ખબર કે આ કંઈક જુદો કેસ લાગે છે. બાપા પાસે આવે છે અને તરત હાથ ધરે છે આમ જ. બાપાને કહે, જો આ હાથ, કે જોઈ લો આ હાથ મારા, કે આ હાથથી મેં મારા પત્નીનું ખૂન કર્યું છે. અને ત્યાંને ત્યાં જ રડી પડે છે. આજુબાજુ કેટલા બધા હરિભક્તો હતા પણ પછી બધા સંતો હરિભક્તને દૂર કર્યા. બાપા છે એકાંતમાં મળે છે, ત્યાં ધ્રુસકન ધ્રુસકે રડે છે. બાપાને કહે છે કે બાપા, આ જ હાથથી મેં મારા પત્નીનું ખૂન કર્યું છે. મારે જેલની પણ સજા થઈ હતી, 2 વર્ષની મેં જેલ ભોગવી, પણ મારો વકીલ એટલો સારો હતો કે મને ગાંડો ઠરાવીને મને એ 2 વર્ષ મને છૂટો કરી દીધો. મને જેલમાંથી હું છૂટો થઈ ગયો છું, પણ હું મારી પોતાની કેદમાંથી હું છૂટો નથી થઈ શકતો. આજે મેં જે પાપ કર્યું છે મને રાત દિવસ મને સતાવે કરે છે, કે મારા સસર તો મને કદાચ માફ ના જ કરે છે, સમજાય એવું છે, પણ કે મારા માતા પિતા મારા સગાવાળો કોઈ મને સ્વીકારતો નથી. બધા જ મને કહે છે કે તો ખૂની છે, તો ખૂની છે, તો ખૂની છે. હું મારી જાતને સ્વીકારી શકતો નથી. આ મારું પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મેં અનેક વાર ત્યાં રેલવેના પટ્ટાગુર ગયો છું આપઘાત કરવા માટે, પણ ભગવાનનું કરું હું કે બચી જ જાઉં છું. હું સામે જઈને રસ્તામાં પેલા કાળિયાઓ આવે એને ઉશ્કેરું કે એ લોકોના હાથે હું માર ખાઉં, કેટલી વાર મારું મોઢું તોડી નાખ્યું છે, મારું નાક તોડી નાખ્યું છે, મને કેટલો લોહીલુહાણ કર્યો છે, કેટલી વાર હું મારી જાતને મારું છું. મને એવું લાગે છે કે આ દુનિયામાંથી મને કોઈ માફ નહીં કરી શકે. આ પાપ રાત દિવસ હું લઈને ફરું છું, મારે કરવું શું? તમે મને વાત, મને કંઈ આમાંથી ઉગારો આપો, આરો આપો. સાંઈ બાપાને એકદમ એને શાંતિથી મળે છે, એને સાંત્વન આપે છે. એ ભાઈ એવું બોલે છે કે દુનિયા મને માફ ક્યારે કરશે? આ બાપાનું છેલ્લું વાક્ય હતું. સાંઈ બાપાને હાથ એકદમ પ્રેમથી કોમર સ્પર્શ કરીને વાત કરે છે કે દુનિયા છે જ એવી, કોઈ દિવસ કોઈને માફ નહીં કરી શકે, પણ ભગવાન એ સંત ઉદાર છે. તેને પશ્ચાતાપ થયો, તેને પશ્ચાતાપ થાય છે એટલે જ બહુ થઈ ગયું. ભાગ્યમાં તારા ભાગ્યમાં 2 વર્ષની જેલ હશે એટલે એને તું પ્રાયશ્ચિત માની લેજે. હવે તું તારી જાતને પણ માફ કરતો થઈ જા, સત્સંગમાં આવતો રહેજે. બાપાએ કેવું અંતરને હળવું કરી નાખ્યું કે તને તારા ભાગ્યમાં 2 વર્ષની જેલ હતી, ચાલો તું માફ થઈ ગયો. હવે દુનિયા તો દુનિયાની અપેક્ષા નહીં રાખતો, દુનિયા મને માફ કરે ઈચ્છે જ એવી. તારો દોષ નહીં તો પણ એ તરલ માથે કલંક લગાડશે, પણ ભગવાન એ સંત એ ઉદાર છે, એ તને માફ કરી શકે છે. આવી રીતે સ્વામી બાપાએ અનેક ભૂલો માફ કરી છે, ગંભીર ભૂલો માફ કરી છે. વારંવાર ભૂલ થતી હોય તો પણ માફ કરી શકે છે. 1-2 વાર કદાચ સમજ્યા, વારંવાર ભયંકર ભૂલ થતી હોય પછી માણસ તો કંટાળી જાય ને કે હવે આ છે જ, આવો જાઓ ને આને હવે કેટલી વાર કેવું. સ્વામી બાપાને એવું નથી, વારંવાર ભૂલ થતી હોય તો પણ સ્વામી શ્રી માફ કરી શકે છે. એક બીજા એક આપણે સત્સંગી હતા, એ પણ સંસ્થામાં પોતે સમર્પિત થયા હતા સ્વામીશ્રીની આજ્ઞાથી, પોતે કલકત્તામાં પોતે કાર્ય કરતા હતા. હવે એ ભાઈના જીવનમાં એવો પ્રસંગ આવી ગયો એક કે 2 મોટા વર્તમાનમાં એને મોટો ફેર પડ્યો, નિષ્કામી વર્તમાનમાં અને નિર્લોભી વર્તમાનમાં. એટલે પછી એમને તો એવો પ્રસંગ બન્યો, એવો વારો આવ્યો કે એમને સંસ્થા છોડીને જવું પડ્યું. જાતે ગયા તો કંઈ કાઢી નહોતા મૂક્યા, પણ સંસ્થામાંથી પૈસા ચોરીને પોતે જતા રહ્યા. એક તો મોટી ભૂલ તો થઈ જ હતી, પણ એ સિવાય પૈસા ચોરીને પોતે સત્સંગમાંથી જતા રહ્યા, ભાગી ગયા. પછી પશ્ચાતાપ તો ચાલુ જ હતો, બાપાને પત્ર પણ લખ્યો કે હું કમાઈને તમને પાછા પૈસા આપી દઈશ, પણ એ સત્સંગમાં બાપાની સમક્ષ આવે નહીં ક્યારે. 6-8 મહિના વીતી ગયા, બાપા અમદાવાદમાં હતા અને એ વખતે જૂનો ઉતારો, સ્વામી બાપા જૂના પેલા સભા મંડપમાંથી ઉતારા તરફ જઈ રહ્યા હતા. 2 બાજુ કોર્ડનમાં હરિભક્તોની ભીડ ભરાઈ હતી
અને બરાબર વચ્ચોવચ આ ભાઈ હતા, દર્શન કરતા હતા, નજીક આવી ના શકે કારણ કે હજી અંતરમાં પેલું જે પશ્ચાતાપ હોય ને એ નજીક ના આવી શક્યા. બાપાને દૂરથી એને પકડી પાડે છે, નજીક બોલાવે છે, અને જે પ્રેમથી બાપા વાત કરે છે, બીજું કોઈ આગળ પાછળ રેફરન્સ નહીં, બધા અંતર અંતર તો એ લોકો મળી જ ગયા હતા, વાત તો થઈ જ ગઈ હતી બધી અંતરથી. બાપા સીધી જ વાત કરે છે કે આ તે શું ભૂલ કરીશ, કે આવી અનંત આવા અનંત ગુનાઓ માફ કરી શકો એમ છું, માટે સત્સંગમાં આવતો રહેજે, શુદ્ધ ભાવે સત્સંગ કરજે, કપડ રાખતો નહીં, જરાય ચિંતા કરતો નહીં. બાપા કે આવી તો શું, આવી તો અનંત ગુનાઓ માફ કરી શકો એમ છું, સાંઈ બાપાની આવી ઉદાર ભાવના છે, વારંવાર માફ કરી શકે છે, ભયંકર ભૂલો માફ કરી શકે છે, આ માત્ર હૃદય છે. એક નાની વાર્તા સાંભળેલી, એક કવિ પોતાનો એક સ્વાનુભવ લખે છે કે એકવાર પોતે ટ્રેનમાં જતા હતા અને ડબ્બો આખો ખાલી, એવામાં એક સાવ લગર બગર માણસ, યુવાન, 27-28 વર્ષની ઉંમર, દાઢી વધી ગઈ હતી, વાળ પણ સાવ એવા રફ થઈ ગયા હતા, કપડાં પણ સાવ મેલા ગયેલા, ગંદા, તો એ ટ્રેનના ડબ્બામાં દાખલ થાય છે અને આમ થોડુંક આગુ પાછું જોઈ છે અને કે હું જ્યાં બારી આગળ બેઠો તો ત્યાં ઊભો રહી જાય મારી સામે અને કહે છે કે વડીલ મને બેસવા દે ને. મન થયું કે આ કેવો છે, આખો ડબ્બો ખાલી છે અને અહીંયા જઈને બેસવાનું મન થાય છે. પેલો કહે છે કે આખો ડબ્બો ખાલી, ગમે ત્યાં બેસો, બીજી પણ ઘણી બધી બારી આગળની સીટ છે ત્યાં બેસો. પેલો કહે છે કે નહીં સાહેબ, મારે અહીંયા જ બેસવું પડશે. પણ કેમ અહીંયા જ બેસવું પડશે? પછી પેલા યુવાને પોતાની કહાની કીધી આખી, કે વાત એમ છે કે આજે હું 10 વર્ષની જેલની સજામાંથી મુક્ત થાઉં છું. એ 10 વર્ષ દરમિયાન એક પણ વાર મારા માતા પિતા મને મળવા આવ્યા નથી, એક પણ કાગળ નથી લખ્યો, એક પણ ચિઠ્ઠી નથી લખી. પણ હું જ્યારે અહીંયા મને ખબર પડી કે મારી સજા પૂરી થાય છે, એના મહિના એક પહેલાં મેં એક પત્ર લખ્યો ઘરે, માતા પિતાને લખ્યો પત્ર. એમાં મેં જણાવ્યું કે તમે એક વાર મને મળવા નથી આવ્યા, હું સમજી શકું એમ છું. તમે તો કદાચ ગામડામાં રહેતા હો, આ તો શહેરમાં મોટું જેલમાં મારે જવાનું થયું, દૂર પડે, અને સ્વાભાવિક છે તમને મારી રીતે ગામમાં પણ ઘણું નીચું જોવાનું થયું છે, મારી તમને ઘણું દુઃખ મેં તમને લાગ્યું હશે, ઘણું મેં તમારા હૃદયને મેં ઠેસ પણ પહોંચાડી છે, એટલે તમે કદાચ મને મળવા ના હો એ સમજી શકું છું. તમે તો અભણ છો, લખતા પણ આવડતું નથી, ખેતીવાડી કરો છો, એટલે કે તમે પત્ર પણ ના લખો કે લખાવડાવો એ પણ હું સમજું છું. પણ હવે હું આમાંથી હું છૂટવાનો છું, મારે હવે એટલું જ જાણવું છે કે મારે ઘરે આવવું કે નહીં. પણ હવે હું કદાચ ઘરે આવું અને તમે મને મારો અસ્વીકાર કરો તો એ મારથી નહીં સહન થાય, અને હું કદાચ આવું અને તમે મારું પાછું મોઢું જોવો, તમને પણ પછી બધી જે જૂની જે લાગણીઓ પાછી ઉભરી આવે એ તમને પણ તમારી સહન ના થાય, મારાથી પણ સહન ના થાય. એના માટે આપણે એક કામ કરીએ કે હું જે ટ્રેનમાં બેસવાનો છું ઘરે આવતા માટે, એ ટ્રેન છે ને આપણે ખેતરમાંથી જ પસાર થાય છે, અને આપણા ખેતરમાં એક એપલ ટ્રી છે, એક સફરજનનું વૃક્ષ છે, એ બરાબર રેલવે ટ્રેકને અડીને જ આવે છે. માટે હું શું કરીશ, હું ટ્રેનમાં એવી જગ્યાએ બેસીશ કે સફરનું ઝાડ મને બરાબર દેખાય. તમારે જો મારો સ્વીકાર કરવો હોય તો એ સફરજનના ઝાડ ઉપર ખાલી એક તમે સફેદ ધજા લટકાવજો, એટલે સમજી જઈશ કે તમે માફ કરો છો, હું ઘરે આવીશ. અને જો સફેદ ધ્વજા નહીં હોય તો સમજી લઈશ, તમારે કંઈ દુઃખ કરવાની પણ જરૂર નથી, ટ્રેન મને જ્યાં લઈ જાય, મારું કિસ્મત મને જ્યાં લઈ જાય ત્યાં પહોંચીશ, મારી રીતે જીવન કાઢી નાખીશ. મારી આ છેલ્લી વિનંતી છે. આવો પત્ર પેલો યુવાન કહે છે, મારા માતા પિતાને ઘરે મોકલો, આજે હું ઘરે જઈ રહ્યો છું, આ સીટ એવી છે કે ત્યાંથી જ મને બારીમાંથી મારો ઘરનો જે ખેતર છે એમાં જે એપલ ટ્રી છે મને દેખાશે, મને મહેરબાની કરીને બેસવા દો. પેલો કવિ હૃદય ઊભો થઈ જાય છે, ત્યાં બેસાડે છે. જેમ જેમ ખેતર નજીક આવતું જાય છે, પેલું ભાઈનું મન એકદમ વિવર થઈ જાય છે, હૃદય આમ આમ ઊંચું નીચું થાય છે, હમણાં ખેતર આવશે, પેલું ધજા હશે કે નહીં, હોય કે નહીં, હશે કે નહીં, હશે કે નહીં, એમ કરતાં કરતા એને એટલો બધો આમ ચક્કર વક્કર થાય છે ને કંઈ મનમાં સૂટતું નથી. પછી અચાનક ઊભો થઈ જાય છે અને પેલા કવિને પકડીને જે ત્યાં બેસાડી દે છે કે બસ તમે હવે અહીંયા બેસો. એટલે કે મને ઊભો કરીને તે મને તું બેસો તો, અને મને પાછું બેસાડ ત્યાં, કે જો મારું મન એકદમ આમ ચકડોળે ભમી ગયું છે, મને કંઈ દેખ છૂટતું નથી, મારું મન એટલું અત્યારે અસ્થિર છે, કદાચ હું વૃક્ષ પેલું જોઉં અને ધજા ના હોય ને મારા મનમાં મેં કપડી લીધી હોય તો, અને કદાચ હોય છતાં મને મારા ચિત્ત ભ્રમને લીધે મને ના દેખાય તો, મને હું કંઈક સ્થિર નથી, મને તું બેસ, તું જ રાહ જો અને તું જોઈ કે ત્યાં ધજા છે કે નહીં. પેલો તો એકદમ બાજુમાં બેસી ગયો, આંખ મીંચીને આમ પ્રાર્થના કરતા રહ્યો. પછી બાજુમાં પેલો કવિ ઊભો થાય છે
અને આ ભાઈને ભેટી પડે છે. એના આંખમાં આંસુ. પેલો કે છે કે તું કેમ રડે છે, તું તો સ્થિર રહે, તું તને ખબર નહીં પડે તો પછી મારું કરવું શું, તું તારી આંખમાં આંસુ અને દેખાશે નહીં કરું, પછી આમ સાવ બધું કંઈક ગડબડ ગોટાળો થઈ જશે. કે પછી તું આવી રીતે રડી પડીશ તો જ્યારે ખેતર આવશે ત્યારે દેખાશે ને વૃક્ષ. પેલો કવિ કહે છે કે તારું ખેતર આવી ગયું અને તારું વૃક્ષ પણ મેં જોઈ લીધું. પણ કે ધજા હતી કે નહીં એક? પેલો કવિ કહે છે કે એક નહીં, ડાળખીએ ડાળખીએ સફેદ ધજા હતી. પેલો એનો હાથ પકડીને કહે છે કે હાલો આપણે ઘરે જઈએ. માતા પિતા કેવા હોય છે, ગમે તેટલો અપરાધ કર્યો હોય પણ છોરું કછોરું થાય પણ તું માવતર કહેવાય. બાળક ગમે કદાચ ગમે તેટલી ભૂલ કરે પણ ડાળખીએ ડાળખીએ સફેદ ધજા, એટલે કે આવા તો તારા અનંત પાપ હું માફ કરી શકું છું એ માત્ર હૃદય ભાવના હોય છે. એબ્સોલ્યુટ લવ ઇઝ એન્ડલેસ ફોરગિવિંગ. લોંગફેલો લખ્યું છે કે સાચો પ્રેમ, એવો સઘન પ્રેમ, એ તમને અનંત વાર માફ કરતું જ રહે, કરતું જ રહે, કરતું જ રહે. આ પ્રેમની લક્ષણા છે. સાંઈ બાપા માટે તો કેવા બધા વાતો કરી છે, કેવી બધી કેવા બધી પ્રસંગો બન્યા છે. એક બહુ જૂનો પ્રસંગ છે, સાસીમાના વખતના એક ત્રિભુવન કાકા હતા. આ નામ ઠામ પ્રકાશમાં પણ આવ્યા છે એટલે આપણે કહેવામાં વાંધો નથી. ત્રિભુવનભાઈ ઠક્કર, મૂળનો વિસાવદરના, પછી પાછળની ઉંમરે તો પછી કલકત્તા પોતે રહ્યા હતા. પણ વિસાવદરમાં એકવાર એમના આપણે જે બાલમુકુંદ સ્વામી ખરા જૂનાગઢના, એમના હાથે પોતે વર્તમાન ધરાવેલા, અને યોગીજીમાના જે મોટા ભાઈ કમળસિંહભાઈ એ પણ પોતે વિસાવદર રહેતા હતા, તો એમના યોગે કરીને સાસીમાનો પરિચય થયો હતો. હવે આવા એ તો પછી ચુસ્ત સત્સંગી થઈ ગયા. સાસીમાના જીવનથી વ્યક્તિત્વથી બહુ જ પ્રભાવિત થયા હતા. સાસીમા જ્યારે જ્યારે નિરૂપણ કરે ત્યારે પોતે વચનો વાંચતા સાથે આવા પોતે ચુસ્ત સત્સંગી બન્યા. એકવાર સાસરી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી અને સ્વામી બાપા એ વખતે નવા સવા સાધુ વિસાવદર આવે છે, અને એ વખતે આ ત્રિભુવન કાકા સાસરીમાને પૂછે છે કે સાસરીમાં તમે આ મોટા મોટા મંદિરો કરો છો પણ તમે ને હું તારે કોણ સાચવશે આ બધું? સાસરીમાં એકદમ ભાવમાં આવી ગયા, ગાદી પછાડી, અને કહે છે કે ત્રિભુવનદા કે આ મહારાજ અને સ્વામીની ગાદી છે, એ ક્યારેય ખાલી નહીં પડે. પછી મારા સાસરીમાં જ કહે છે કે જો આ યોગી છે કે આ પછી સુકાન સંભાળશે, બધાને હેતપ્રીતથી હરિભક્તના લાડ કોટપોડા કરશે અને સત્સંગ વધારશે. પછી બાપા અંગુલી નિર્દેશ કરીને સ્વામી પાસે દ્રષ્ટિ કરે છે કે પછી આ નારંદા છે કે એ સત્સંગ સંભાળશે અને દેશ પરદેશ સત્સંગ વધારશે, એવું સાસરી મહારાજ ત્રિભુવન કાકાને કહે છે. ત્રિભુવન કાકા તો એકદમ રાજી થઈ જાય છે. પછી તો સાસરી મહારાજ અંતર્ધાન થાય છે અને યોગી બાપા એકદમ જોડાઈ જાય છે. યોગી બાપા બધા હરિભક્તોને લાડકોડ પોડા કરે છે. એકવાર ત્રિભુવન કાકા યોગી બાપાને પૂછે છે કે બાપા તમે એટલું હેત કરો છો ને કે તમારા પછી આવું કોણ હેત કરશે? એ વખતે યોગી બાપાને એ જ વાત કરી કે છે ને પ્રમુખ સ્વામી, એ સત્સંગ વધારશે, તમારે એમાં હેત રાખો. આવું યોગી બાપા ત્રિભુવન કાકાને કહે છે. પછી યોગી બાપા પણ ધામમાં જાય છે, પણ એ વખતે એવા સંજોગો સર્જાય છે કે આ ત્રિભુવન કાકાના કાનમાં વિમુખના શબ્દો પડે છે, અને એ વખતે એકદમ મૂંઝાઈ ગયા હોય છે પોતે કે યોગી બાપા ગયા એટલે પછી ખલાસ, અમે કંઈ બીજા કોઈ યોગી બાપાની જગ્યા પૂરી જ નહીં શકે એવું એમના મનમાં રહ્યા કરતું હતું. અને પછી આ વિમુખના સોબત થઈ, વિમુખ સાથે આવન જવાન શરૂ થઈ વધારે, એટલે વિમુખને બધી મીઠી મીઠી વાતો હોય એમાં લેવાઈ ગયા. સ્વામી બાપાના ધ્રોમાં પોતે પડી ગયા, એટલો બધો સખત ધ્રોહ કર્યો. પણ પછી તો સત્યમેવ જયતે, સત્ય વાતો બહાર આવે જ. આ ભાઈ પ્રામાણિક હતા, ભાવિક હતા, એટલે થયું કે આ વાત ખોટી છે, કે બહુ મોટી ભૂલ મેં હું કરી બેઠો છું. આ વિમુખના પાશમાં આવી ગયો, એની માયા જાળમાં, મીઠી મીઠી વાતોમાં, એની અંત અવસ્થામાં પછી પ્રાર્થના કરે છે કે આમાંથી કંઈ મને છુટકારો થાય તો સારું. હવે એ જ અવસ્થામાં પછી બીમાર પડે છે અને માંદગી એકદમ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. અંત અવસ્થા જેવું થઈ ગયું. કલકત્તામાં રહેતા હતા એ વખતે આપણે બે સત્સંગી યુવકો, પ્રવીણ શેઠ અને વસંતભાઈ શેઠ, એ લોકો બેને થયું કે આ જૂના પ્રહરી ભક્ત કહેવાય સત્સંગ ત્યાં કલકત્તામાં મૂળ પાયામાં ત્રિભુવન કાકા, એટલે આ બે હરિભક્તોને થયું કે આપણે એમને જઈએ મળીએ છેલ્લી અવસ્થામાં, અને બાપાની થોડીક મહેમાનની વાતો કરે, એમની અંતકાર સુધરી જાય, એમને મળવા જાય છે. એ તો બિચારા પથારી વર્ષ હતા અને બાપાના મહેમાનની વાત કરે છે, એમને જૂની સ્મૃતિ કરાવે છે કે આ જે પ્રસંગે વાત કરી ને સાસરીમાં જ વિસાવદર આવ્યા હતા અને યોગી બાપાને બાપાનો મહિમા કીધો હતો, આ ત્રિભુવન કાકાએ જ આ યુવકોને વાત કરી હતી કે બાપા સાસરીમાં જ આવો મહિમા કીધો હતો. એ પ્રસંગની ફરી યાદ કરે છે કે ત્રિભુવન કાકા તમે જ વાત કરતા હતા કે યોગી બાપા સાસરીમાનું સ્વરૂપ છે, પ્રમુખ સાહેબ મહારાજ યોગી બાપાને સાસરીમાં બહેનનું સ્વરૂપ છે. ત્રિભુવન કાકા કે હું બધું જ જાણું છું, કે મેં એટલો બધો ધ્રોહ કર્યો છે બાપાનો કે હવે હું કેમાંથી આમ છુટકારો મેળવી શકું. બીજું કે સ્વામી તો બહુ ઉદાર દિલવારે તમે ક્ષમા આપશે, તમે પત્ર લખો. એ ભાઈની પત્ર લખવાની પણ પરિસ્થિતિ નહીં, એટલે નાનો નાની સરખી ચિઠ્ઠી પોતે ડિક્ટેટ કરે છે કે તમે લખો મારા વતી. લખવામાં એટલું જ એમને લખાવ્યું
કે દનવત સહિત જય સ્વામિનારાયણ, કે મારા જે પણ કંઈ અપરાધ હોય એને ભૂલીને મને અંગીકાર કરો, હું તમારો છું. આ ત્રણ લીટીની ચિઠ્ઠી બાપાને મોકલી. બાપાએ વળતો જવાબ લખ્યો. સાંઈ બાપા શું લખે છે? બાપા લખે છે કે ત્રિભુવનદાસ, તમારો પ્રેમભાવ ભરેલો પત્ર વાંચીને અમારી આંખમાં જળજળે આવી ગયા. અમારા મનમાં તમારા પ્રત્યે જરાય ઓછો ભાવ થયો નથી. યોગી બાપાને તમારા ઉપર જેવું હેત હતું તેવું જ હેત અમારે તમારો ઉપર છે. પછી સાંભળો, અમને તો એટલું જ યાદ છે કે તમે સારંગપુરમાં શાસ્ત્રી મહારાજ પાસે વચનામૃત વાંચતા અને સ્વામી નિરૂપણ કરતા. એ ઇદમ સાંભળે છે, મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ યોગીમાં દયા કરશે, તમને અક્ષરમાં બેસાડી સુખ્યા કરશે. સ્વામી બાપા કઈ હદે માફ કરી શકે છે? બાપા કહે છે એ તો અમને યાદ જ નથી, અમને તો એટલું જ યાદ છે કે તમે સારંગપુરમાં આવતા અને શાસ્ત્રી મહારાજ આગળ વચનામૃત વાંચતા. બાપા આ માફ કરી શકે છે કારણ કે એમને યાદ જ નથી. નારાયણ સ્વામી પણ પોતે કહે છે કે જ્યારે બાપા સાથે યુવકમાં ફરતા હતા ત્યારે બાપાને પછી એ બહુ મોટી ભૂલ કંઈક થઈ ગઈ હતી એમને વખતે ત્યારે, એટલે ગમત બાપાને એ વર્ષો પછી યાદ કરાવે છે, બાપા તમને યાદ છે અમે તમે યુવકમાં ફરતા ત્યારે આવી ભૂલ થઈ ગઈ. બાપા કે અમે કંઈ યાદ રાખતા જ નથી, કઈ વસ્તુ અમે કંઈ યાદ રાખતા જ નથી, સત્પુરુષ પાસે હંમેશા જમા ખાતું જ હોય છે. આવું બાપાનું એક સ્વાભાવિક એમના મનમાં રહે છે કે એમના મનમાં હવે યાદ જ ના હોય તો ટુ ફગીવ એન્ડ ટુ ફગેટ. ફગેટ છે ને બહુ અઘરું છે, કદાચ માફ આપણે કરી શકીએ કોઈને, પણ વાર હતર વાર યાદ કરાવે કે જો મેં તને માફ કરી દીધો છે એટલે મારે તો યાદ કરવાનું હોય જ નહીં, પણ તું ખાલી મનમાં યાદ રાખજે. અરે તે માફ કરીને યાદ શું કેમ કરાવે છે? કદાચ માફ કરી શકાય, ભૂલી પણ જવાય, પણ યાદ જ ના રાખવું? સ્વામી કે અમને કંઈ યાદ આવતું જ નથી, એ નજરમાં નથી આવતો દોષ. આ તો કેટલી આગળની ભૂમિકા છે. સાંઈ બાપાને આવું કંઈક આવા દોષ આપણે દેખાતા જ નથી. હવે આ ક્યારે દોષ નજરમાં ના આવે, કાંતો ક્યારે માફ આપણે કરી શકીએ? કદાચ આપણે જેવા હોય ને, આપણામાં આપણું પોતાનું અંતર આપણે તપાસીએ, આપણે ખ્યાલ છે કે આપણા રોજબરોજના પ્રસંગોમાં કેવું થાય છે, બોલી જવાય, જોવાઈ જવાય, ખવાઈ જવાય, ના કરવાનું થઈ જાય, તો સામેવાળો કંઈક વ્યક્તિ હોય એવું કંઈક ભૂલ કરી બેસે તો આપણે કે ચાલો હવે હશે, હવે માણસ છે ને. આ એવું પણ નથી થતું, એવું પણ નથી થઈ શકતું. આપણી ભૂલ આપણે જાણતા હોઈએ છે, છતાં તું કેમ આવું કરી બેસે? સ્વામી બાપા ઘણી વાર વાત કરી છે કે આ તો હોસ્પિટલ છે, કોઈકને પેટ દુખતું હોય, કોઈને પેટ માથું દુખતું હોય, કોઈનો કોઈને ડાયાબિટીસ હોય, કોઈને કોલેસ્ટ્રોલ, કોઈને બ્લડ પ્રેશર હોય, છતાં પણ આપણે મારું પેટ દુખે ને તારું માથું કેમ દુખે છે? બસ હું ક્રોધી, તું લોભ કેમ કરે છે? ના, તારે લોભ થાય હું ભલે ક્રોધ કરું. આપણે આપણા જેવા સરખા સરખા સાથે પણ, આમ તો માફીનો પ્રશ્ન નથી, બધા સરખા સરખા જ છે આપણે, છતાં પણ આપણે ઉદાર દિલે કોઈને માફ નથી કરી શકતા. સ્વામી જો, સ્વામી તો પરિપૂર્ણ છે, એમનામાં તો લેશ માત્ર કે દોષ નથી, સ્વભાવ નથી, પ્રકૃતિ નથી, છતાં પણ માફ કરી શકે છે. આ તો કેટલી હદની વાત થઈ ગઈ. બોચાસનમાં સર્વમંગલ સ્વામી બાપાને વાત કરે છે. સ્વામીને કહે છે કે સ્વામી આપ તો એવા સારા અને ઊંચા આદેશો આપો છો, છતાં પણ અમે વર્તી નથી શકતા, ત્યારે આપને ખરખરો નથી રહેતો? સ્વામી આવા પરફેક્ટ છે, આવી આપણી એમની અપેક્ષા છે કે આપણે આવા બનાવવા છે, છતાં પણ આપણે સાવ આવા રહ્યા છે, બાપાને એવો ખેદ નથી થતો? બાપા કે ખરખરામાં કે મેર પડે એમ છે, જીવ એ જીવ, ભગવાનને માર્ગે આવ્યા છે, શ્રીજી મહારાજ પણ મોટી ઉદાર દ્રષ્ટિ રાખતા એમ કરતા કરતા ભ્રમરૂપ થઈ જવા છે, જોગમાં આવ્યા છે, એ જ મોટી વાત છે. સાંઈ બાપાને સંબંધો મહિમા છે કે તમે ગમે તેવા હો પણ યોગમાં આવ્યા છો ને સુધરી શકશો. તમે સત્સંગમાં આવો છો, મારા સ્વામીની ઈચ્છા છે તમને ધીમે ધીમે પણ ભ્રમરૂપ કરવા છે. પોતે આવા પરફેક્ટ છે, છતાં પણ આપી પ્રત્યે, આપણા પ્રત્યે કેવી એમની ઉદાર ભાવના છે. દિવ્ય સન્નિધિ પર્વ જ્યાં સાંકળીમાં ઉજવાયો 2000 સાલમાં, એ વખતે બહુ સુંદર પ્રશ્ન બાપાને પૂછવામાં આવ્યો. બાપાને કહે છે કે બાપા આપ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છો, એટલે અમે તો તમારામાં દિવ્ય ભાવ રાખીએ છીએ, તમારા પ્રત્યે અમને દિવ્ય દ્રષ્ટિ છે, પણ અમે તો જીવ છે, અમારા અંતરમાં તો દોષો છે, સ્વભાવ છે, વાસના છે, અમે તમારા પ્રત્યે દિવ્ય ભાવ રાખીએ છીએ, તમને દિવ્યતાની દ્રષ્ટિ તમે જોઈએ છે, પણ તમે જ્યારે અમને જુઓ છો ત્યારે તમે અમારા પ્રત્યે કેવી દ્રષ્ટિથી જોતા હો છો? ત્યારે બાપા બહુ સુંદર વાત કરે છે. બાપા કહે છે કે મોટા પુરુષ દોષ સામે જોતા જ નથી, જીવ સામે જ જુએ છે. દોષ સામે જુએ તો કે મેળ પણ એમ છે. પછી બાબા એલો પ્રસંગ કહે છે કે મહારાજ ત્યાં પીરસવા નીકળ્યા ગુણાત્યા સ્વામી સાથે, અને જ્યારે પીરસવા નીકળ્યા તો પેલો કે આ તો પેલો લોભી છે, પથ્થર ઉલાડી દીધું, કે આ તો કામી છે, આ તો પથ્થર ઉલાડી દીધું, આ ક્રોભી છે, આ કપટી છે, આ લંપટ છે, એમ કરતા કરતા એક એક પથ્થર મહારાજ ઉલાડતા ગયા. સ્વામી કહે છે કે મહારાજ આપણે બે જામાં પૂર્ણ છે, બાકી બધા તો દોષ ભરેલા જ છે.
એમ મહારાજ સ્વામી કહે છે કે દોષ સામે જોઈએ તો કંઈ મેળ પડે એમ છે. માતા બેન કપડાં પહેરતા હોય તો આંખ મીચી દે છે, નજર ફેરવી લે છે, સામું જોતા નથી. એમ સત્પુરુષ અને ભગવાન પણ મોઢું ફેરવી લે છે. પછી કહે છે કે યોગી બાપા ઘડે ઘડે ઘડા પાણી આપતા, એટલે કે વ્યસન મુક્તિ કરવા માટે, છતાં પણ એવો ને એવો જ ઉત્સાહ, ક્યારેય તિરસ્કાર નહીં. પછી દ્રષ્ટાંત આપે છે, સાધુને ડૉક્ટરને એવો થાય કે આ બીમાર કેમ છે, કેમ સાજો નથી, તો દર્દી ક્યારે સાજો થાય, એ એ આવ્યા છે આપણે સાજા કરવા માટે, એ એમની દયા છે, તો જ પ્રેમ થાય ને. સાહેબ આપણી જો ભાવના જો, જેમ આપણો એ કે હું માતા છું, હું તમારો તિરસ્કાર કરીને સાફ કોણ કરશે પછી. એટલે સ્વામીશ્રી તો એવી એક ઉદાર આપણા પ્રત્યે એમને દિવ્ય ભાવ છે કે ગમે તેઓ પણ મારા જોગમાં આવ્યો છે, મારા જોગમાં આવ્યો છે તો આપણે સાફ કરવો છે. એમ આવા જે સાચા માતા હોય એ દોષ જરાય પણ જોયા વગર આપણે જેવા છે એવા સ્વીકારે છે અને આપણે માફ કરી શકે છે. રવિન્દ્રનાથ ટાગોરે બહુ સુંદર વાત કરી, અંત અવસ્થામાં પોતે કહે છે કે માય લાસ્ટ સલ્યુટેશન્સ આર ટુ ધોઝ હુ ન્યૂ મી ઇમ્પરફેક્ટ યેટ લવડ મી. રવિન્દ્રનાથ ટાગોર પોતે લખે છે કે મારી છેલ્લી સલામો કોને છે, કે જે જાણતા હતા કે હું અપૂર્ણ છું, ઘણી બધી ખામીઓ મારામાં છે, છતાં પણ મને ચાહતા હતા, છતાં મને પ્રેમ આપ્યો. એમ સ્વામીશ્રી આપણે બધું જ નકશિકા પર્યંત જાણે છે, જીવનું જાણે છે, આપણે સ્વપ્ન કેવા આવે છે, આપણે વિચારો કેવા આવે છે, આપણે કેવું કરીએ છીએ અંધારામાં એકલામાં, જે પણ આપણે કરતા સ્વામી બાપા બધું જ જાણે છે. એ તો કર્મફળ પ્રદાતા છે, આપણા અંતરાત્મા છે, છતાં પણ આપણે આટલા હેત પ્રીતિ સચમાં રાખી શકે છે, એમની બહુ જ મોટી ઉદારતા છે. દોષ અમારા લેશ ન જોયા, કાંટાળે અંતર પણ મોયા. આપણા દેશ સામે દોષ સામે લેશ માત્ર પણ જોયો જ નથી સ્વામી શ્રી, માતૃ હૃદય છે કે આપણા બધા જ દોષ માફ કરી શકે છે. માફ તો હજી કદાચ કરાય, પણ આમાં જે લખ્યું ને, દોષ અમારા લેશ ન જોયા, કાંટાળે અંતર પણ મોયા, એટલે કે કદાચ કોઈ માફ તો કરી શકે, ભૂલ થઈ ગઈ માફ કરો ચાલો જાઓ, પણ એ ભૂલ સુધારવાની સામર્થ્ય કેટલામાં, એ દોષ ટાળવાની સામર્થ્ય કેટલામાં. સાંઈ બાપા ખાલી માફ નથી કરતા, સાંઈ બાપા સાફ પણ કરે છે. બોલો, બાળક હોય એના એના જ પેશાબમાં એના જ વિસ્તારમાં પોતે છપછપે, એને તો મજા આવે, પણ માતા ચલાવી લે, એને ઉપાડી લે છે, એને ઉપાડીને સદ્ય જ પેલું પાછળનું ખેંચી અને રિવર્સ ગિયરમાં સીધો નળ નીચે અને તરત એને સાફ કરે છે કે બેટા તું ગંદો છે પણ મને ગંદો આવું ગમતું નથી, તને સાફ કરીને તને તૈયાર કરું. એમ માતા માફ કરે છે અને સાફ પણ કરે છે. એમ સ્વામીશ્રી આપણો દોષ સામે જોતા નથી, આપણો દોષ પછી સાફ કરે છે, આપણો દોષ ટાળી શકે છે. એવા તો કેટલાય પ્રસંગો છે, આમ એની ગાથાઓ ગવાઈ શકે, ગાઈ શકે એમ છે કે સ્વામી બાપાના સંપર્કમાં આવ્યા પહેલાં કેવા બધા હતા, પણ સ્વામી બાપાના સંપર્કમાં આવ્યા પછી કેવા શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા થઈ ગયા. આખીની તો આમ પરંપરા ચાલે એમ છે, પણ સ્વામી બાપાએ જેમ માતા પોતાના બાળકને જેમ શુદ્ધ રાખે ચોખ્ખો કરે, એમ સ્વામી બાપાએ આખા સત્સંગ સમુદાયને ચોખ્ખા કર્યા છે. એક ખાલી એક નમૂના રૂપે, કારણ કે ઘણા બધા પ્રસંગો તો બાકી રહી જ જવાના છે, તો આપણે સ્વીકારી લેવાનું છે, હવે કાલે આપણાનો અંત લાવવાનો છે, એટલે ખાલી એક એક પ્રસંગ આપણે જોઈ લઈએ કે સ્વામી બાપાએ કેટલી હદે એક પોતાનો આશ્રિતને શુદ્ધ કરવા માટે, સાફ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. એક અમદાવાદનો યુવક હતો, મૂળ મુંબઈનો, પણ અમદાવાદમાં એએમસીમાં એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતે નોકરી કરતો હતો. એને એક મેન્ડરેક્સનું વ્યસન લાગી પડી ગયું, એટલે કે ડ્રગ્સનું. હવે એની માતાને ખબર પડી, સામે ત્યાં બોમ્બે હતા, અને એના માતાએ બાપાને પત્ર લખ્યો કે મારા છોકરાને આવું ભયંકર વ્યસન લાગુ પડી ગયું છે, તમે એને બચાવો. બાપાને પત્ર લખે છે કે તું તાત્કાલિક મને મળવા આવો બોમ્બે. પેલો હતો તો આમ સત્સંગી, આમ સત્સંગમાં જોડાયેલો, એટલે પછી બાપાના આજ્ઞાથી ત્યાં પોતે બોમ્બે જાય છે. બાપાને બહુ વાત કરે છે ખૂબ, અને બળની વાત કરે છે, પાણી લેવડાવે છે, પણ ડ્રગ્સનું વ્યસન રહેતો ત્યાં નિયમ લે છે, પાછું ચાલુ ચાલુ ને ચાલુ જ એનું વ્યસન. બાપાએ કેટલી વાર મુકાવ્યું હશે છતાં પણ ચાલુ ને ચાલુ. એકવાર બાપા સારંગપુર આવ્યા, આ તો ઘણા બધા વચ્ચે મહિનો વીતી ગયા, બાપા સારંગપુર આવે છે અને સારંગપુર બોલાવે છે. બાપા શું કરાવે છે, એનું વ્યસન ડ્રગ્સનું વ્યસન હતું, ભયંકર વ્યસન કહેવાય. બાપા એને એક રૂમમાં પોડી રાખે છે, આપણી જે સંગીત શાળા છે ત્યાં રૂમમાં પોડી રાખે છે. સંતોને પણ સ્ટ્રિક્ટ સૂચના આપી દીધી કે તમે આને ક્યારે બહાર આવવા ના દેવો, એનું જમવાનું પણ રૂમમાં આવે, છાપું પણ જે ચા પણ કંઈ હોય એને રૂમમાં જાય, બીજું કોઈ બહારના જગ સાથે સંપર્ક નહીં. ખાલી એક વાર સવારે બાપા જ્યારે દેરીએ દર્શન કરવા માટે જાય સ્મૃતિ મંદિરે, ત્યારે બાપા સાથે બાપા દર્શન કરે ઠાકોરજીના સ્મૃતિ મંદિરે પાછું રૂમમાં. આવી ભયંકર બાપાએ સામે સજા આપી, પછી તો ત્યાં ડ્રગ્સનું વ્યસન છૂટી ગયું,
પણ સિગરેટ ને તમાકુનું વ્યસન ચાલુ થઈ ગયું, કારણ કે તો અવેજીમાં જોઈએ ને સાંઈ બાપા પછી પાછા અમદાવાદ આવે છે અને બાપા ત્યાં ફરી ખૂબ વાત કરે છે, ફરીને પાણી આપે છે કે તું આ છોડી દે, આ પાપ છે, આ પેઠું છે, તારા દેહમાં નુકસાન. અમને જતા હોય છે ત્યાં ઠાકોરજીને દર્શન કરતા હોય ત્યારે પેલો છોકરો એ સામેથી આવે છે અને બાપાના ઉપર બાપાની દ્રષ્ટિ છેલ્લા એના પર પડે એવી એક પ્રયત્ન કરે, બાપાને પગે લાગે છે, સ્વામી સામે જોતા જ નથી, ઉપેક્ષા કરે છે. બાબા ત્રણેય ખંડમાં દર્શન કરી લે છે, પછી પાછળ પેલા જે ગુરુ દેરીઓ છે ત્યાં દર્શન કરે, ત્યાં પણ ઉભો રહે છે, બાપા ત્યાં પણ જોતા નથી. છેલ્લા જે યોગી પણ દર્શન કરવા આવે છે ત્યારે સામે આવીને ઉભો રહી જાય, સ્વામી શું કહે છે, જ્યાં જોતો રહે તારું મોઢું માણી ન જોઉં. બાપુ બાપા આવી ઉપેક્ષા કરે છે, કારણ કે માતા આવું ક્યારેક કરવું પડે ને, ક્યારેક કડવેરા કાથ પણ આપવા પડે. નિષ્કામ સ્વામી લખે છે, જેમ

0: કહે એ માતા હોય પોતાના બાળકને રોગ લાગુ પડે, કઈ બીમાર પડી હોય તો એને તો પોતાના પુત્ર પર હેત તો છે જ. અરોગી કરવા અર્ભક, ને અર્ભક એટલે પુત્ર દીકરો, અરોગી કરવા માટે પાયે કડવે રાખવા. સ્વામીશ્રી પણ ક્યારેક એવું માતૃત્વ પોતે બજાવી જાણે છે, ક્યારેક ઠપકો પણ આપે આવી રીતે કે જા જતે તારા મૂળમાં ન જ જવું. અને એમ કહીને પેલા અંતરમાં એટલી બધી આમ આટલો બધો શોક લાગે છે, આઘાત લાગે છે. અને ત્યારથી જે નિયમ લે છે ત્યાર પછી બધા જ પાપ ધોવાઈ જાય છે. ક્યારે પણ ડ્રગ્સનું કે પેલું સિગરેટ કે તમાકુનું વ્યસન નથી કરતા. બાપાએ આને શુદ્ધ કરવા માટે 2 વર્ષ મહેનત કરેલી. જે પહેલી વાર જેને માતાએ પત્ર લખેલો અને પહેલી વાર એને બંબઈ મળવા આવેલા, ત્યાર પછી વચ્ચે વચ્ચે કેટલી વાર પાણી અપાયું, સારંગપુર આવ્યા, અમદાવાદ આવે છે, 2 વર્ષથી સ્વામીજી પ્રયત્ન કરે છે. ત્યારે આ માતાનો પ્રેમ એવો છે કે એને શુદ્ધ થાય છે. સ્વામી આપણને બીજો એક નાનો પ્રસંગ છે. બાપા એક શહેરમાં અવનવર જતા હતા. એ વખતે તો મંદિર ને, હવે તો બહુ મોટું ભવ્ય મંદિર થઈ ગયું. પણ એ મંદિર થયું પહેલાં એક જ હરિભક્તો ત્યાં ઘર હતું, ત્યાં સદગુરુ સંતો અને બધા ડૉક્ટર સાહેબ, મહંત સાહેબ, બાપા પણ ત્યાં જ ઉતરતા. એક જે હરિભક્તોનું ઘર હતું બાપા ત્યાં 7 દિવસ રોકાયા હતા. એકવાર 7 દિવસ. હવે એ જે મૂળ જે માલિક હતા અને યોગી બાપાના ચુસ્ત નિષ્ઠાવાન હરિભક્ત, 7 સમયના વખતથી પહેલાં આફ્રિકામાં થોડુંક રહ્યા હતા. હવે એમણે સિગરેટનું વ્યસન 7 દિવસ સુધી સ્વામીશ્રી એક શબ્દ બોલતા નથી, જાણે કંઈક છે જ નહીં, જાણતા નથી એવી રીતે. અને જ્યારે નીકળવાનો વાળો આવે છે, બાપા નીકળે છે, વિદાય લે છે, અને ગાડી તૈયાર છે, સ્વામીશ્રી ભાગ પડી છે, બધા વિદાયની તૈયારીમાં બધા હાજર પણ થઈ ગયા છે. અને એ વખતે પેલા ભાઈનો હાથ પકડે છે છેલ્લી ઘડીએ. ઘનશ્યામ બાપા ઘણી વાર વાત કરે છે કે પ્રમુખ સાહેબનું કામ એવું હોય ને, 59મી સેકન્ડે શરૂ થાય અને 60મી સેકન્ડ પહેલાં પૂરું થાય. બાપાનું કામ એવું, છેલ્લી ઘડી જ કામ ઉપાડે. અને બાપા એક કેસ છેલ્લી સેકન્ડ જ ઉપાડ્યો. બાપા ગાડીમાં બેસવા જતા હતા અને કાંડું પકડ્યું. બાપા કે શેઠ, મારે યોગી બાપાને જવાબ આપવો પડશે ને. યોગી બાપાએ તમારો હાથ મને સોંપ્યો છે, માટે આજથી પાપ ગયું. બાપાએ ત્યાં એવું પ્રેમ, આ 2 જ વાક્યની જરૂર હતી. છેલ્લે જે ઘા કર્યો ને આમ મર્મ ભેદક ઘા, પેલા ભાઈનું અંતર આમ ઓગળી ગયું ત્યાં કે સ્વામી આજથી પાપ ગયું. આવી રીતે સ્વામીશ્રી ક્યારેક કડક થઈને, ક્યારેક આવા લાગણીશીલ થઈને પણ લોકોના હરિભક્તોના પાપ એ સાફ કરી શકે છે. આ સાચો માત્ર પ્રેમ છે. પુત્ર પ્રેમ અને પુત્ર મોહમાં આ બહુ સૂક્ષ્મ ભેદ છે, પણ મોટો તફાવત છે. આમ તો ગાંધારીને દુર્યોધન ઉપર પુત્ર પ્રેમ હતો, ધૃતરાષ્ટ્રને પુત્ર મોહ હતો. એટલા માટે ગાંધારી હંમેશા દુર્યોધનને કહેતી કે આ શકુન છે, મારો ભાઈ છે, એ જ તને બગાડીશ. તારો મામા ભલે હોય, મારો ભાઈ ભલે હોય, તને છોડી દે, તને ત્યાગ કરી દે. પણ શકુનિના પાશમાં આવી ગયો અને મોહબતમાં આવી ગયો, દુર્યોધન છોડી શકતો નથી. અંતકાળ સુધી જ્યારે એને દુર્યોધનની માં એની કહેતી જ રહે છે કે તું પાંડવો સાથે મન મેળ કરી લે, એમાં જ આપણું હિત સમાયેલું છે, નહીં તો આમાં બહુ જ અનિષ્ટ થવાના છે. દુર્યોધન માનતો જ નથી. છેલ્લે જ્યારે યુદ્ધ નિશ્ચિત થાય છે, કુરુક્ષેત્રમાં યુદ્ધનો એ પ્રાંગણમાં રણમિસદાન સંગ્રામમાં જાય છે, એ વખતે દુર્યોધન થાય છે કે છેલ્લે હું માતાના આશીર્વાદ લઈને જાઉં, કારણ કે મારે માતા તો સત્યનિષ્ઠ છે, પોતે સત્યવ્રત ધારી છે, ધારીણી છે, એના આશીર્વાદ મળશે તો હું અજય થઈ શકીશ. માતા પાસે આવે છે, છેલ્લે કહે છે કે માતા મને જૈન આશીર્વાદ આપો, હું યુદ્ધમાં જાઉં છું, મને જૈન આશીર્વાદ આપો. ગાંધારી શું કહે છે આશીર્વાદમાં કે યતો જયસ તત યતો ધર્મ તતસ જય. આશીર્વાદમાં આટલું જ આપે છે. વ્યાસજી નોંધે છે કે 18-18 દિવસ યુદ્ધ થયું, દરરોજ સવારે દુર્યોધન માતા પાસે આવે છે, આશીર્વાદ માંગે છે. 18-18 દિવસ ગાંધારી આ જ આશીર્વાદ આપે છે કે યતો ધર્મ તત જય, તારે જય જોઈએ છે ને ધર્મનું પાલન કર. ગાંધારી ક્યારેય પુત્ર મોંમાં પડ્યા નથી. પુત્ર પ્રેમ, સાચો પ્રેમ, સાચો પ્રેમ છે માતૃપ્રેમ, એ ક્યારેય બાળકને સ્વચ્છંદી નથી બનાવતો, એ તો ધર્મ નીતિના શાસનમાં એને રાખે છે. પુત્ર મોહ એટલે ધૃતરાષ્ટ્ર, જેમ ફાવે એમને સ્વચ્છંદી બનાવે. સ્વામીશ્રી મોહ નથી કરતા, આપણે સાચાત્મા પ્રેમ અને પ્રેમ પણ કદાચ કટુ વચન પણ કેવું પડે, પણ એટલી હદ નહીં કે માણસો સામેવાળાનું દિલ એ તૂટી જાય. આ શીખવા જેવું છે. માતા પિતા માટે જે બેલેન્સ રાખવું ને બહુ આમ અઘરું છે, મત્સ્યવેદ જેવું છે. ક્યારેક કઠણ પણ થવું પડે, ક્યારેક કોમળ પણ થવું પડે, ક્યારેક છોડવું પણ પડે, ક્યારેક પકડી રાખવું પણ પડે. જે પેલી બિલાડી હોય એ પોતાને ગલવડાને જે પકડે છે, દાંતી જ પકડે છે, એ જ દાંતી ઉંદરને પણ પકડે, પણ આપ જમીનનો ફેર છે. પકડે એટલું ટાઈટ પકડે કે પડી ના જાય, પણ એટલું ટાઈટ પણ નહીં કે ઈજા પણ થાય. એટલે આ જે બેલેન્સ છે ને એ માતા પિતાને બહુ અઘરું પડતું હોય છે. અમુક અંદર વેચી લેતા હોય છે, ક્યારેક કોઈ કડક હોય, ક્યારેક કોઈ કોમળ હોય, અંદર બાજુ પરસ હોય. સ્વાભાવિક પ્રકૃતિ એવી અમુક હોય છે કે જે દીકરી હોય ને પિતા સાથે વધારે પ્રેમ હોય, એટલે એના માટે પછી માતા કડક થાય, અને દીકરો એના માટે માં વધારે કોણ એને નજીક હોય, એટલે એના માટે પછી પિતા કડક થાય. પણ અંદર અંદર આવું જે બેલેન્સ રાખવું, સ્વામી બાપા તો આપણા માટે બે છે. સ્વામી બાપા બહુ આ સરસ આવું પોતે બેલેન્સ જાણી રાખે છે. માતા માફ કરે છે, સાફ કરે છે, પણ પછી છોકરાને નાગો રાખે છે. બગાડી હોય કપડાં કાઢીને સાફ કરે પણ પછી એમને એમ ના રાખે, એને તો પછી બરાબર નાઈ ધોઈ અને પછી પફ પાડો લગાડી અને એવા સરસ ટાપ ટીપના બધા એના છોકરાના વાઘા પહેરાવડે છે, અને પછી એને ઘૂઘરા પણ પહેરાવે અને જાતના શણગાર પણ કરે ને પછી પેલું કાળું ટીપકું પણ કરે કોઈ નજર ના લાગે, અને એવો સરસ એને આમ સજી બને તૈયાર કરે, રૂડો રૂપાળો થઈ જાય, અને એ વખતે પછી માતાની જે છાતી ગદગદ ફૂલે, ઓહો મારો છોકરો કેવો રૂડો રૂપાળો છે. એમ સ્વામીશ્રી પણ આપણે બધા માફ દોષો માફ કરે છે, દોષો કાઢે છે, અને સ્વામીથી આપણે સદગુણના શણગાર પણ આપણે એવા આપે છે. એવા પણ ઢગલાબંધ બધા પ્રસંગ છે સ્વામી બાપાના, યુવકો બાળકો કિશોરો બાઈ ભાઈ કેવા અદ્ભુત આવા જીવન સદગુણો હાંસલ કરી શક્યા છે સ્વામી બાપાના પ્રેરણાથી. સ્વામી બાપાના ખાલી એક જ પ્રસંગ, એક બે પ્રસંગ આપણે જોઈએ કે સ્વામી બાપાએ કેવા સમાજ તૈયાર કર્યો છે. સ્વામી બાપાની પ્રેરણાથી જ આપણા જીવનમાં જે પણ કંઈ સદગુણ આવે છે એમ એ સત્પુરુષની કૃપાથી જ આવે છે. મહારાજે પણ લખ્યું અંત્યના બીજા વચનમાં, આ સત્સંગ પ્રાપ્ત થયો છે, જે પણ કંઈ સંસ્કાર આપણે પ્રાપ્ત થયા છે એ આ જન્મના અથવા પૂર્વજન્મના સત્પુરુષના યોગે કરીને જ આવ્યા છે. સ્વામી બાપાને એકવાર બ્રહ્મયારી સ્વામીએ પત્ર લખ્યો, લખ્યો નહીં લખ્યો દોર્યો પત્ર દોર્યો, ચિત્રાત્મક આખો પત્ર હતો, આખા ચિત્રના સ્વરૂપમાં બાપાને એક સંદેશો મોકલ્યો અને બાપાને વિનંતી કરી કે હવે આ પત્રનો જવાબ તમારે પણ ચિત્રાત્મક કરવાનો છે, એટલે કે ચિત્ર દોરીને તમારે પત્ર લખવાનો છે. બાપાએ સામે વળતો પત્ર લખ્યો કે અમને તો કંઈ દોડતા આવડતું નથી, પણ અમારે એક એક હરિ ભક્ત છે એ મારું ચિત્ર છે એને તું જોઈ લેજે. આપણે એક એક કહે જે બેઠા છે ને સ્વામી બાપાનું એમ એ માસ્ટરપીસ છે. આપણે જે પેલો કાર્ટુનિસ્ટ હોય ને, કાર્ટુનિસ્ટ તમે જોવો ને છાપામાં લક્ષ્મણ ને બધાને, એમાં કોઈ રંગ ના હોય, કોઈ શેડ ના હોય, કશું નહીં, પણ એવું આબોહેબ આમ દોન આમ લાગે કે આ મનમોહન સિંહ જ છે, કે આ નરેન્દ્ર મોદી જ છે, આ બુશ જ છે, આમ સાવ સામે આમ. અને કાર્ટુનિસ્ટની આમ ચિત્ર રેખા કરે ને, રેખાચિત્ર કરે ત્યારે એની ખૂબી હોય છે, ખાલી આમ આમ એક ખાલી આમ આવું ખાલી રેખા કરે ને આખા માણસ હાવભાવ ફરી જાય, હસતો હોય તો પછી આમ એકદમ ગભરાતો થઈ જાય, અથવા ભયભીત થઈ જાય, વિસ્મય આવી જાય, સ્મિત આવી જાય ખાલી એક નાના સરખા આમ રેખાથી. એન્ડ સાંઈ બાપાનું જીવન એવું અદ્ભુત છે, સાંઈ બાપાને એવું પ્રેરણાદાયી છે જીવન, ખાલી આપણા જીવનમાં એક ખાલી આમ રેખાંકન નાખે ને આપણે જીવન આખા હાવભાવ ફરી જાય. સાંઈ બાપાના આવા ચમત્કારી બધા કેટલાય સત્સંગીઓ છે, સંતો પણ એવા જ છે, સંતોની કથા કરતા પણ આમ પાર આવે એમ નથી. સાંઈ બાપા સારંગપુર માતા અને એ વખતે કેલા લાવેલા, બહુ વર્ષો પહેલા સ્વામીનો પ્રસંગ છે, 96 પહેલાનો. બાપા ત્યાં જૂના અવતારામાં જતા અને રાત્રે બાપા ભોડવા જતા હતા, એ વખતે રૂમ નાની એટલે બાપાના હોલમાં ભોજન કક્ષમાં બધા સંતો બેઠા હતા, અને એ દિવસે સવારે બપોરે પેલા કેલા લાવેલા, બહુ પ્રસિદ્ધ આપણા જાદુગર. અને એ વખતે બાપાની મુલાકાત લે છે, પછી રાત્રે જયારે ભોડવા જાય ત્યારે સંત સ્વરૂપ સ્વામી બાપાને કહે છે, બાપા તમને કઈ જાદુ કરતા આવડે? બાપા કે અમને એવું કઈ ના આવડે. બાપા એ સંતુ સામે જીત પકડી છે, બાપા કંઈક કરો ને આમ કંઈક ગાતરું બધું ખંખેરો ને. બાપા ગાતરું ખંખેરે છે આમ કહીને કે બાપા કે જો અમે ગાતરું ખંખેર્યું અને બધા સંતો બહાર આવી ગયા. જો બાપાના ખાડે એક લટકાથી એક દ્રષ્ટિ માત્રથી આ સંતો બધા જોડાયેલા છે, આવા આખા ગુણિયો સમાજ સામે આપણે ઊભો કર્યો છે, એવા બધા સદગુણના શણગાર. તો આજે એ સંત સમાજ, એ હરિભક્તોનો સમાજ, એ યુવાનો બાળકો કિશોરો આજે વિશ્વનું શણગાર બની શકે એવા ગુણિયલ સ્વામી બાપાએ તૈયાર કર્યા છે. એવા તો કેટલાય પ્રસંગો છે, એ કદાચ ક્યારેક કંઈક મેળાવે ત્યારે જોશું. હવે આ સિવાય તો હવે કાલે છેલ્લું જે અંગ છે માતાનું એ આપણે કાલે જોશું, ત્યાર પછી આપણે માતાના પ્રકરણને વિરામ આપશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ દ્રષ્ટિકોણની વાત કરે, દ્રષ્ટિકોણ તો મારા સ્વામી એની બાજુ દ્રષ્ટિ હોય બધું આવી ગયું. અને ખરેખર અતિ અતિ કૃપા કરીને મારા સ્વામી આ બ્રહ્માંડમાં પધાર્યા, નહીં તો આપણે તો ટલ્લા ખાતા હોય. અનંતજનમ જે અનંતજનમથી કરતા હોય એ જ કરતો હોય, પણ મારા સ્વામી મનુષ્ય દેહ ધરીને આ પૃથ્વી પર આવ્યા એ એના જેવી કોઈ મોટી કૃપા નથી. એટલે શાસ્ત્રમાં તો અધર દેખાડતા હતા બધી, પણ મૂર્તિમાન મારા સ્વામી પધાર્યા એ તમે ઘણો તો પાર આવે એવી નથી, એટલી કૃપા કરી છે. કારણ કે જે વસ્તુ આપણે પામવાની છે એ ના હોય તો ક્યાંથી, એટલે શાસ્ત્ર બાજુ મૂકીને મારા સ્વામી પધાર્યા આ બ્રહ્માંડમાં, અને મનુષ્ય દેહ અને ભરતખંડમાં, ગુજરાતમાં, ગુજરાતની ભીમમાં આ પધાર્યા, વિચરણ કર્યું, કેટલી મોટી કૃપા કરી. અને આજે આપણે બેસીએ ગણવા તે કૃપાનો પાર ન કહેવાય, એટલી મોટી કૃપા કરી. નહીં તો આપણે ચક્રવામાં ફસાયેલા જ હતા, પણ બહાર કાઢ્યા મારા સ્વામી અને આપણા હાથ ગ્રહણ કરીને પ્રગટ મોક્ષ આપ્યો, એટલી મોટી હોય છે. અને બીજે બધે તો સમી ગયું બધું, અને મારા સ્વામી શાસ્ત્રી મહારાજ કહ્યું કે આ સત્પુરુષ પૃથ્વી કરી જતા જ નથી. બધાના છે, એટલે બીજા બધા સમી ગયા, બધા ઉભરાયા. અને પણ આપણું ગુણાતી પરંપરા ચાલુ જ રહેશે. સ્વામીનો વરદાન છે. એ જો ગણવામાં આવે ને તો એ કૃપાનું પહાર ન કરે. ખરેખર આપણે ઠરીને એક સ્થાનમાં બેસીને આ વિચાર કરવા જેવો છે. નિષ્કોણ સ્વામી પણ કહ્યું, બેસી એકાંતમાં આપણે આ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે, કેટલી મોટી પ્રાપ્તિ. પણ આપણે ઓલા ખાવા પીવાનું આ બધું એ પ્રાપ્તિ આગળ દેખાય છે. ભાઈ અમે તો કાંઈ નથી, તો કરોડો જન્મ લીધા અને એમાં એ ધંધો કર્યો છે, અને આ પ્રાપ્તિની વિચાર મનમાં રાખીને કે એને પ્રાપ્તિનો વિચાર કરી તો બીજા બધા દોષ કસી જાય, ઓટોમેટિક ઊભા જ ન રહે. અને હઠમાં નિરશા જે આપણને નડે એ બધું સમી જાય પ્રાપ્તિના વિચારમાં. બીજું કંઈ ઢોકી ના કરે એવો પ્રાપ્તિનો વિચાર છે, તો એ પ્રાપ્તિ આપણને થઈ છે. આમ મહારાજ સ્વામી આ દેખાવમાં તો મનુષ્ય જેવા લાગે, પણ મનુષ્ય નથી. આપણે બધા મનુષ્ય નથી. શ્રીજી મહારાજે વાત કરી કે આ કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા પણ કોઈ મનુષ્ય. આપણી વાત કરી, કેમ કે સંબંધ કોનો થયો છે? મહારાજ સ્વામીનો સંબંધ થયો, એટલે એને લીધે બધા દિવ્ય થઈ ગયા, બધા એક જ ફાઇલમાં આવી ગયા. હવે સ્વભાવ તો હોય એ તો નીકળી જશે, પાંચ જન્મે પણ નીકળી જશે. ગુણાદિતાન સ્વામી કહ્યું કે બે પાંચ જન્મે સ્વભાવ નીકળી જશે, અને ધામમાં ભ્રમરૂપ થઈને બેસી જવાનું. એવી વાત, બહુ મોટી વાત છે. અને આપણે સમય કાઢીને આ વિચાર કરવા જોઈએ.

જો આપણે તો મહારાજ સ્વામીને બધું સોંપી દીધું છે, આપણે લેશ કહેતા લેશ પણ ચિંતા નથી, એમને એ બધું ચલાવે છે, આપણે એમના છીએ, તમે એમના છીએ બધા, અને એ બધું કાર્ય નિશ્ચિંતપણે ચલાવે છે, આપણે કોઈ ચિંતા નથી જરાય પણ, બધું ભગવાનનું છે, બધું એ જ કરે છે, અને આપણે તો નિશ્ચિંતપણે આનંદ કરીએ છીએ. બસ હરિભક્તો સંતો બધા ખૂબ સારા છે, કે અમે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના લાડીલા છે, એમના જ છે, એમની અંગત પ્રોપર્ટી છે આ સંતો, એમની અંગત પ્રોપર્ટી છે, એમને આ સંતો મહારાજ જ કહું છું, મને સંતો હરિભક્તો અતિ વાલા છે, અતિ વાલા, એટલે આપણે એમના છીએ, જેટલા એમના થઈશું એટલા આપણે વાલ ઉતરશે, એટલે બીજી બધી આસ્થા છોડીને ધ્રળ આશરો મારા સ્વામીને કરો, કે જેમાં કોઈ પ્રશ્ન રહે નહીં. સંતો હરિભક્તોએ હમણાં કીર્તનમાં આવ્યું, અમે તમારા તમે અમારા, એટલે હવે બધાને મળવાની ઈચ્છા રહે છે, બધાને ખરેખર કહેવાની વાત નથી, પણ હવે થઈ શકે એવું નથી, સત્સંગ એટલો વધ્યો છે, સંતો બાપાએ ખૂબ સત્સંગ વધાર્યો છે અને ઊંડા પાયા છે, એવા હલી જાય એવું નથી, એટલે આ બધા સંતોને હરિભક્તોને પણ ભૂલાવે નથી, આપણે યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે પાઘડીમાં માથું અને માથામાં પાઘડી, એવી રીતે અને હરિભક્ત શ્રીજી મહારાજે કહ્યું, શ્રીજી મહારાજ મૂળમાં મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું વધુ હેત તેટલું કારણ શરીર ટળે. હવે કારણ શરીર તો કોઈ શાસ્ત્રમાં ચર્ચા જ નથી કારણ શરીરની, એ તો એટલું ગહન વસ્તુ છે, પણ મહારાજે કહ્યું ધારો કે 10,000 ટનનું ગડર હોય લોખંડનું, હવે એને પાવડર કરતાં કેટલી ઇલેક્ટ્રિસિટી, કેટલું તંત્ર ઊભું કરવું પડે તારે પાવડર થાય. પણ શ્રીજી મહારાજે કહ્યું કે એક ફૂલ નાખવાથી પાવડર થઈ જાય એવી વાત કરી, 10,000 ટનનું ગડર પાવડર કરવું હોય એના થાય, એટલે કારણ દે એટલું કઠણ છે, એનાથી કઠણ છે કોઈ રીતે ટળે, મહાપ્રલયના અગ્નિમાં પણ કારણ દે ટળ્યો નહીં. અને મહારાજ કે અમારે દૂસરા અવતાર તો કાર્ય કારણ, અમારા અવતાર તો કારણ દે કે નાશ કે વાસ્તે, મૂળમાં અને બધું એટલે બ્રહ્મરૂપ થઈ જાય, બીજું કોઈ તંત્ર આડવું રહે નહીં, તો એવું કારણ દે એવો, એટલે કોઈ દિવસ ટળે નહીં, અનંત જન્મ લીધા એટલે કારણ દેશ ટળે નથી. પણ મહારાજ યુક્તિ બતાવી, તો ભગવાનના સંતમાં તો હેત હોય પણ હરિભક્તોમાં અંદર

કેવું હોય. એટલે એ મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું હેત વધુ તેટલું કારણ શરીર ટળે. એટલે મૂળ જે મહારાજ જે કરવા આવ્યા છે એ વાત કરી, અને પછી કારણ ટળ્યા પછી તો કાંઈ બાકી રહે જ નહીં. અક્ષરધામમાં એકાંતિક ભાવને પામી ગયા અને બીજું કંઈ રહેતું નથી. એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં એવી વાત છે. તો આવું બધું આવી બધી પ્રાપ્તિ આપણને થઈ છે. પણ મૂર શું કહ્યું, તમે અમારા અમે તમારા, એટલે હરિભક્તો સંત બધા અરસ પરસ હેત પ્રીત રાખી એમ ચૂકો નહીં. બીજા સ્વભાવ સામે ના જોવા આપણે, અને સ્વભાવ ગમે એવા હોય પણ આપણે હેત રાખવું. હવે સ્વભાવને લીધે જો એનામાં 100 સ્વભાવ હોય, અરે એક 99 સ્વભાવ સારા હોય, પણ એક સ્વભાવને લીધે આપણે એને 0 માર્ક આપીએ. જોજો તમે તપાસ કરજો, કોઈનો દોષ દેખાય ને એ તરત આપણે એનામાં સ્થિતિ ટળી જાય. અને ખાસ કરી બરોબરીઓ હોય એટલે તમારો વિરોધી હોય, એક દોષ દેખાવાથી બધું ટળી જાય. તો હેત પ્રીત રહે જ નહીં. મહારાજે તો એક અણુ જેટલું કરે તો મેરું જેટલું માને છે, ભગવાનની રીત આ છે. તો જો ભગવાનને આટલું ગમે કે હરિભક્તો અંદર અંદર ચરણ સ્પર્શ કરે, એકબીજાનો મહિમા સમજે, દીવ ભાવ રાખે, દાસ ભાવ રાખે, એ બધાની વાત કરે છે. નો નેગેટિવિટી આ સત્સંગમાં, અભાવ ગુણ નેગેટિવિટી મોટી ચોકડી મૂકે, કારણ કે એમાં આપણને જ નુકસાન છે. અભાવ ગુણ લઈએ તો આપણને લાગે કે એને સજા કરી છે. આપણે કોઈને સજા કરવી હોય તો અભાવ ગુણ લેવા જોઈએ, પણ એને રિવર્સમાં એ તમને જ માથે પડે. તમારો આ સત્સંગનો અનુભવ જ ના થાય. સત્સંગ શું છે એ અનુભવ ના થાય આપણે અભાવ ગુણમાં પડીએ તો. અને અભાવ ગુણ અને પ્રાપ્તિ કેટલી મોટી છે. અનંત અનંત જન્મથી આપણે ભટકીએ છીએ. અનાદિકાળથી 5 તત્વ અનાદિના છે, એમાં જીવ પણ એક તત્વ છે. જીવ જ્યારે મહારાજ જ્યારથી છે ત્યારથી આપણે છીએ, પણ આપણે ભટકણમાં આટલો સમય વિતાવી દીધો. એટલે હવે તો ખાસ મહારાજની રુચિ, મહારાજની આજ્ઞા, મારાને એમણે એ જે ગમે કરવું આપણું બધું મૂકી દેવું. અને અભાવ ગુણ તો મહારાજે પણ કેટલું, મહારાજ કે કોઈ સંત કોઈ હરિભક્તનું કોઈ ઘસાતું બોલે, એનો અનાદર કરે, ઠપકો દે અને તિરસ્કાર કરે, એ મહારાજ વાત. મહારાજ પોતે કોઈનો અવગુણ, કોઈનો સંત ને કોઈનો અવગુણ કહે તો મહારાજ પોતે રિએક્શન આવે, એને તિરસ્કાર કરે અને પોતે પાસે બોલાવાય નહીં. અને એ બધી વાત એને સખત ખંડન કરે. મારા ગમતું જ નથી. હવે ભગવાનને ના ગમે એ આપણે કરીએ કેવું કહેવાય? ભગવાનને જે ના ગમતું હોય એ આપણે કરીએ, અભાવ ગુણ લઈએ, એ કેવું કહેવાય? શું આપણે સમજ્યા? તો જે આમાં તો અને બધું ભગવાન કરે છે, આપણે શું ડાપણ કરીએ વચ્ચે? બધું ભગવાન કરે છે. અનંત બ્રહ્માંડ રચ્યા છે અને એક આટલું કામ ના કરી શકે એ આપણું ડાપણ કહેવાય.
આપણે વાત કરીએ છીએ, મહારાજ અનંત બ્રહ્માની નાડી મહારાજના હાથમાં છે, પણ આ ચાર હરિભક્તની નહીં. એ ચાર હરિભક્તને મારે જોવા પડશે, આવું અજ્ઞાન છે. ખરેખર અનંત બ્રહ્માની નાડી એમના હાથમાં છે કહીએ છીએ, પણ આ ચાર હરિભક્તની નથી, એટલે મારે ઠેકાણે પાડવા પડશે, આવું અજ્ઞાન છે. એટલે આ મહારાજ જે ઈચ્છા રાખે છે એ જ કરવું, જે ઈચ્છા ના રાખે ના કરવું. એટલે એમની ઈચ્છા તો નથી અભાવ ગુણમાં, પણ મારે કે હું બેઠો છું, બધું કરું છું, બ્રહ્માંડો ચલાવું છું, મારી મરજી વિના રે કોઈથી તણું ન તોડાય, બધું આ ક્યાં ઘૂસ્યું બધું. એટલે અને જો આપણે માન બહુ નડે, હવે ચોથી લાઈનમાં કોઈ હરિભગત બેઠો હોય અને તમે આગળ હો, એને ઉઠાડીને તમે ચોથી લાઈનમાં મૂકો અને એને પહેલી લાઈનમાં મૂકો, શું થાય? આપણે બધા ડાપણ કરીએ પણ એકદમ હલી જઈએ, આજીવન નિયમ લઈ લઈએ, આ મંદિરમાં પગ મૂકે બીજો આજીવન, એક જરાક અપમાન થયો આટલું. અને ભગવાન તો કરતા જ નથી અપમાન, યોગી બાપા પ્રમુખ સ્વામી મારે તો કરતા જ નથી, એ તો આપણને સાચવે છે, પણ કોઈ હરિભગતની ટક્કર કોઈ ન વાગે, નોકઆઉટ પરમનન્ટ આ બધા. એટલે આ સત્સંગ આ છે, સત્સંગ આપણે આ શીખવાનું છે. જેના નિર્માણી ભગવાન, તેના જનને કેમ જોઈએ માન? ભગવાન નિર્માણી છે, ભગવાન આપણે દાવો કરતા નથી, તો આપણે એક દરેક બાબતમાં એક શબ્દ કોઈને કહે અને આપણે એટલે રાખવું નહીં. આ સત્સંગની મજા ત્યારે જ આવશે, સત્સંગ નિર્માણી પણ રહેશે ને, સત્સંગ ખરેખર સમજાશે અને સત્સંગની મજા ત્યારે જ આવશે. અને એવાને મહારાજે કહ્યું, તમે અમારા અમે તમારા, એવા એકમેક થઈને ભગવાને રાખ્યું નથી. ભગવાન તો કેટલા સમર્થ છે, એક સૂર્યનું તેજ ખમાતું નથી, એક સૂર્ય અરે ઉનાળામાં થોડુંક નીચે આવે તો ખમાતું નથી, તો અનંત સૂર્યનું તેજ ક્યાંથી ખમે? એટલે ભગવાન એ રીતે આવ્યા જ નથી, મનુષ્યતન ધારીને આવ્યા છે, કેમ કે અને આપણી ભેગા ભરી ગયા, અને આપણી ભેગા ભરી ગયા એટલે આપણે આનંદ આવે છે, આપણે મજા કરીએ છીએ. હવે અમારી તમે ભગવાનની સામર્થ્ય જોવાની ઈચ્છે, અનંતગોળી બ્રહ્માંડ કેમ ઉડતા નથી? એવા બધા એ ભગવાન પોતે જ હાથીમાંથી કીડી બન્યા અને આપણને સુખ આપે છે, સજાતી સજાતી પણ રાખે, અને આપણે પાછી ઐશ્વર્ય પ્રતાપની ઈચ્છા રાખીએ એ કહીને. એટલે વિશ્વાસ જોઈએ, આ ભગવાન જ છે, ભગવાન જ છે, ગમે એવું કરે. આપણે ગરીબ જો નિત્યાનંદ સ્વામી વાર્ગમાં કે નિત્યાનંદ સ્વામી મહારાજ પૂછ્યું કે મારે તમને ક્યાં સુધી દીવ ભાવ રહે? એ મહારાજ એમને કહું, મહારાજ તમે પરણ્યા હો, એમાં કેટલાની વિકેટ ઉડી જાય, પણ વાત કરે એમાં ઉડી જાય. પંચાલાના ઝીણાભાઈ એમના અદીબાની, મારે કહ્યું એમને અદીબા સાથે પરણાવો, કેટલા ઊંડા ઉતરી ગયા, ખરેખર આ ભક્ત હતા. પંચાલાના 7 વર્ષના હતો મેં, એટલે એવું મહારાજ તો કરતા જ નથી, એ કોઈ લીલા એ કોઈને પાછા પાડા કરતા જ, અને સદગુરુ સંતો એ તો કરે જ નહીં ભગવાન. પણ જે એટલે એ સાચે છે, આપણું નિશ્ચય એ જ સાચે છે,
એ તો એક લીલા કરે ને બધા બોલ્ડ આઉટ થઈ જાય. એક લીલા મહારાજ સ્વામી પ્રમુખ સાહેબ યોગી આપા આમ બેઠા હોય ને એને ઊંચું કરીને ભૈરવ સામે જુએ, શું થાય? બધી વિકેટ તૂટી જાય બધી. એટલે આપણે એમને ધર્મ નિયમ પરાઈએ છે, એમને જરૂર નથી પણ આપણે માટે એ પારો પડે. એટલે બધું દૂર રાખીને મારે તો સંતો હરિભક્તોમાં દેવભાવ રાખવાની વાત કરી છે. એમનામાં તો કેટલો દેવભાવ છે, મહારાજના સંબંધ બધા દિવ્ય છે. એટલે આવા મૂલ્યો ભેગા કરવા, ખિસ્સામાં ભરવા, થેલીમાં ભરવી, તિજોરીમાં ભરવી, બધા કચરો ભરવો નહીં. ભાવ ગુણને માનને ઈર્ષાને અદેખાઈને એ બધો કચરો છે. આપણે સત્સંગ તારે સમજાય અને મહારાજની ઈચ્છા, ગુણાતીત ગુરુની ઈચ્છા આ જ છે. એટલે આવું આપણે રહીએ તો હેત પ્રીત. મહારાજ બીજી વાત કરી, હવે આ બધી વાત તો બહુ અઘરી છે, દીવભાવ મહિમા સમજમાં દાસન દાસન. પણ મહારાજે કહ્યું મધ્યનું નવમું, કે અમે નેરુ જ્ઞાનનું વચના છે. મહારાજ કહે કે આ રીતે સમજે જ છૂટકો, આ રીતે કાંઈ કાચપ હોય તો ન ઘટે. પછી મહારાજ એક વાત કરી કે જે ભગવાનમાં અતિશય ધડ પ્રીતિ હોય એને આ વાત સમજાય કે ના સમજાય ને કાંઈ કરવું રહ્યું નથી. એટલે આપણે આ કલમ આવે છે કે ભગવાન સંતમાં અતિશય પ્રીતિ કરવી, અતિશય કે તોરી મોરી પ્રીત ના તૂટે રહે એવી રીતે. તો જો આ બીજો કોઈ ઉપાય નથી, આપણે કોઈ ઉપાય નથી કે ભગવાન સાથે એવો સાધુ મારો એવો દ્રઢતા કરી એમના સિવાય એમનો આશરો અને બીજો કોઈ આશરો રાખવો નહીં, કોઈ પોલ ના જોઈએ. એક તો આ નિષ્ઠા ભગવાન, અને પછી એ જે ઈચ્છા રાખે છે એ રીતે આપણે વર્તું તો બધું કામ થાય. અને આ બધા છો, બધા ઘણા બધા કરો છો, બધી ઈચ્છા. જો હમણાં આ સ્ટેજ ઉપર સ્ટેજ છે ને, ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ, 20 ની તો આ લોકો તોડી નાખત છે. હમણાં જે કુદાકૂદ કરી ભમ ભમ ભમ, પછી જો આપણા બધા પ્રેમ રાખો, અરસપરસ પ્રેમ હેત પ્રીત રાખવી, બીજું કોઈ મનમાં રાખવો નહીં. એના ગમે એવા સ્વભાવ હોય આપણે શું લેવા દેવા, ભગવાનની ઈચ્છા છે એટલે આપણે દીવભાવ રાખવો જ બસ. સદાનંદ સાંઈ મહારાજની

योगी बापा, प्रमुख साई महाराज, शास्त्री महाराज, ये बता कितनी हाइट ऊपर बैठा है। हम आप साथे हरे फरे पन कितनी हाइट ऊपर प्रेसिडेंट है अने बीजा अन्य साथे फरे પણ એની હાઈટ તો ખબર પડે એમ યોગી બાપા અને પ્રમુખ સાહેબ મહારાજ કેટલી હાઈટ ઉપર બેઠા. એમને કાંઈ જોઈતું નથી, કાંઈ આ પંચ વિષય, આ પંચ વિષય છે અનંત બ્રહ્માંડના પંચ વિષય, એને માટે તુચ્છ છે અને કંઈ ગમતું જ નથી. હવે એવી હાઈટવાળા અને આપણી સાથે ભર્યા કેટલું કહેવાય, કેટલા નીચે આવવું પડે સમજ પડી. એમની સ્થિતિ રહેણી કહેણી, એમની મસ્તી, એમને ભગવાનનો આનંદ એ છોડીને આપણે ભેગા છૂટતો તો નથી એમને, પણ આપણે સમજાવવા માટે એ છોડીને આપણા ભેગા ભર્યા અને આપણે સુખ દુઃખમાં બધો ભાગ લીધો અને બધું કર્યું. બહુ કૃપા કહે, બહુ કરુણા કહે. એમની હાઈટ જોતા અને આપણી સાથે જે હર્યા ફર્યા એ ગજબનું છે. જો મુક્તાન સ્વામીએ પુરુષોત્તમ વર પાયો એવું કીર્તન, એમને કેટલો આનંદ હશે. આપણને તો રાગ ઢાળમાં થોડોક આનંદ આવ્યો હશે, પણ એમને તો એકદમ ચરમસીમા અંદર અંદર કેટલો બધો આનંદ હશે. અને આપણે રાગ ઢાળમાં આ સામાન્ય ઉપર ઉપરથી શબ્દ સાંભળ્યા એટલે એ કીર્તન મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી જે ગાયા, પ્રત્યક્ષ ઉધારા નહીં, કલ્પના નહીં, શ્રીજીમાં સાક્ષાત જે જેને પામવા છે એ સામે બેઠા છે અને એની જે જે આનંદ આવે એટલે કલ્પના નથી. બીજા કવિઓ તો કલ્પના બધા કરે અને બધું, અને આ તો પ્રત્યક્ષ સુખ માંડ્યું છે, મહારાજનું સુખ માંડ્યું છે. એટલે એવા જે આપણે ભગવાનને સંત એવી પ્રાપ્તિ આપણને આજે થઈ છે. બુદ્ધિમાન થઈને મોક્ષને માર્ગે ના ચાલે તો તે ગમે તેઓ બીજી વાતે કુશળ હોય છતાં મનુષ્યતા ના પામ્યા બરાબર છે. ગમે તેઓ બુદ્ધિશાળી હોય એટલે મહારાજ આ લોકની બુદ્ધિ માટે કહે છે. ગમે તો બુદ્ધિશાળી હોય, આખા દુનિયાને એક હાથે નચાવ્યો હોય આખી દુનિયાને, પણ તો એમાં બુદ્ધિમાન થઈને મોક્ષને માર્ગે ના ચાલે તો તે ગમે તેઓ બીજી વાતે કુશળ હોય છતાં મનુષ્ય ના પામે બરાબર છે. એટલે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે આ વાત સમજાવી. મહારાજ સ્વામી અક્ષરપુરુષ ઉપાસના આપણને શાસ્ત્રી મહારાજ યોગી આપા પ્રમુખ સાહેબ મહારાજ દ્વારા સિદ્ધ થઈ ઓળખ્યા આપણે. એટલે એને તો બુદ્ધિ એ ગજબની બુદ્ધિ કહે. એટલે એને પકડી રાખજો, છોડી ના દેતા. સત્સંગ આમ ગજવામાંથી ખિસ્સામાંથી
નીકળી જાય સત્સંગ એવો ના રાખે. મુંબઈમાં છે ને દેશમાં, એટલે ઉપર જર્સી પહેરે, જર્સી નીચે હોય એની અંદર રૂપિયા હોય, અને તો એ જતો હોય તો પાપા કલાકે હાથ આમ ઓટોમેટિક જાય સલામતી માટે. એટલે એવી રીતે સત્સંગ રાખજો, સલામત પેક છોડ પેક નહીં, એ તો બહુ મોટી ખોટ આવશે. એટલી મોટી ખોટ આવશે પૂછો, અનંત જન્મના ફેરા ફર્યા એ ભેગા આપણે જશે. એટલે સત્સંગ કદી છોડતા જ નહીં, ગમે તે થાય. બુદ્ધિમાન થઈને મોક્ષને માર્ગે ના ચાલે તો તે ગમે તેઓ બીજી વાતે કુશળ હોય, છતાં મનુષ્યતન ના પામ્યા બરાબર છે. બુદ્ધિનું ખરું ફળ, બુદ્ધિનું ખરું ફળ, આપણે પૈસા કમાવા 10 મોટલો કરીએ બુદ્ધિનું ફળ નહીં. બુદ્ધિનું ફળ, બુદ્ધિનું ખરું ફળ અવિચળ સુખ સિદ્ધ કરવું એટલું જ છે. આ બધું ચળ છે, આવે ને જાય, આવે ને જાય. કાલે કરોડપતિ અને પછી રોડપતિ થઈ જાય, અહીંયા આ લોકમાં જ દેખાય છે. જો યુગાન્ડાથી બધાને, આફ્રિકા યુગાન્ડાથી કાળા પહેરે લુગડે બધું હતું, કરોડો રૂપિયા હતા, પણ છતી દે આપણે તો કે મર્યા પછી કાંઈ રહેવાનું નથી. આ તો છતી દે આંખે નજરે જોવે અને કાઢી મૂકે એવું. એટલે આ લોકનું સુખ તો ચડે છે, આવે જાય. પણ મારે જે કહું, બુદ્ધિનું ફળ ખરું ફળ અવિચળ સુખ, અક્ષરધામનું સુખ સિદ્ધ કરવું એટલું જ છે. બીજા ઉદ્યમ કાંઈ પણ અર્થમાં કાપતા નથી. બીજા કોઈ આપણે ઉદ્યમ કરીએ એટલે અવિચળ સુખ લેવું એટલું જ છે. એટલે અક્ષરધામનું સુખ લેવું એટલી જ વાત છે. બીજું કોઈ સુખ કામમાં નહીં આવે અને આપશે ને. અને આપણા સત્સંગી તો આ વાત જેને જાણી છે મહારાજ સ્વામીની, એને તો બીજા કોઈ સુખ નહીં, અંતરમાં વાસના રાખવી જ નહીં. આપણે આ સુખ પામવું છે એટલું જ કરવું. પછી શ્રીજીમાં જ બીજી વાત કરે છે, શિયરી પત્રમાં કહ્યું, વિશ્રુપ વચન, વિશ્રુપ એટલે કડવા વચન, કડવા કડવા કરતાં વધારે વિશ્રુપ તો ઝેર જ, ઝેરું વચન જે સહન કરે તે પણ મૂર્તિમાન અમૃત છે. સમજો, મૂર્તિમાન અમૃત એટલે સહેલાઈથી સહન કરે અને વિચાર કરવું ના પડે, મનન કરવું ના પડે. એ સુખને, એ ઝેરરૂપ વચનને ટાળવા માટે વિચાર ન કરે, સહજ, એ સહજ જે વચન સહન કરે વિશ્રુપ, વિશ્રુપ વચન જે સહન કરે તે પણ મૂર્તિમાન અમૃત છે. સમર થઈને સહન કરવું તે બહુ જ કઠણ છે. શાસ્ત્રીમાં યોગ્ય પ્રમુખસાહેબમાં ઘણું સહન કર્યું છે, ઘણું સહન કર્યું. આપણે દેખાય નહીં પણ મનથી આપણે કોઈ સમજીએ નહીં, એમનું માનીએ નહીં, એમને ગણીએ નહીં, એ રીતે ઘણી વાર થયું છે. એ સહન કરવું બહુ અઘરું છે. આપણી નીચે કોઈ બે અસિસ્ટન્ટ હોય, તમારું માને નહીં, કેટલું પિત્તો જાય, ગરમ થઈ જાય. અને આ તો આપણે જણાવવા ના દે, મોટા પુરુષ
યોગીઓ પણ પ્રમુખ સાહેબમાં જણાવવાના છે, સહન કરે અંદર, પણ ઉપરથી આપણે રાજી રાખવા પ્રયત્ન કરે. વિષ્ણુ વચન જે સહન કરે તે પણ મૂર્તિમાન અમૃત છે. સમર થઈને સહન કરવું તે બહુ જ કઠણ છે. તેવા પુરુષો જગતને ધારી રહ્યા છે. આ લોકો જ એવો છે જેમાં મહાસમર્થને પણ દુઃખ આવ્યા છે. શ્રીજી મહારાજ ભગવાનને સમર્થ એવા ને દુઃખ આવ્યા તો પછી બીજાની શું વાત કરી. આ લોકો જ એવો છે જ્યાં મહાસમર્થને પણ દુઃખ આવ્યા છે. હવે મહારાજની સ્થિતિ પૂર્ણપુરુષોત્તમ નારાયણ એટલે અમેરિકન પ્રેસિડેન્ટ હોય અને આપણા દેશમાં આવીને ઓલા ઝૂંપડપટ્ટીમાં ચા પીવા જાય, એનો પ્રેસિડેન્ટ આપણા દેશમાં સ્લમ એરિયામાં ઝૂંપડપટ્ટીમાં ચા પીવા જાય, આપણે જ ના જઈએ, બીજાની શું વાત છે. પણ મહારાજે એવું જ કર્યું છે, એવું જ કર્યું છે. આપણે પદાર્થને એને પ્રશ્ન જ નતા. પદાર્થ રોટલો હોય કે ગુલાબજાંબુ હોય કે કોઈ પ્રશ્ન નતા. એ ભગવાનના ભક્તના ભાવ જોઈને અંગીકાર કરે છે. ભક્તનો ભાવ એટલે એના તુલે કોઈ ના આવે. આ લોકો જ એવો છે જેમાં મહાસમર્થને પણ દુઃખ આવે છે અને આવે ને આવે છે. ધીરજ રૂપી મનવારમાં બેસી ગયો તે દુઃખ માત્ર ઉરંગી જાય છે. એટલે આપણા બધાની વાત કરે છે કે મહાસમર્થ પણ દુખાયા છે તો આપણે શું ગણતરીમાં, આપણે તો આવે જ. એટલે એવો ધીરજ રૂપી મનવારમાં બેસી નવ નૌકા છે ને, ધીરજ રૂપી નૌકા શું કહેવાય, આમ માથે બરફની પાટ એ વાત કરી. મેં ધીરજ રૂપી મનવારમાં બેસી ગયો તે દુઃખ માત્ર ઉલંગી જાય છે. ધીરજ ખૂટે ને એ બધી ગડબડ થાય બધી. અને મહારાજ ભગવાન તો આપણને ધીરજ એન્ડ સુધી લઈ જાય, એન્ડ સુધી લઈ જાય. પછી એને ભગવાન જુએ કે હવે આ બધા પાકો છે એટલે બધી સુખ સુખના દરિયા કરી દે. એટલે સમજણ રૂપી બહાર પદાર્થમાં તો કંઈ ના, પણ એવી સમજણ આપે, એવો પ્રકાશ કરી આપે હૃદયમાં કે તમને હંમેશા દુઃખ સુખમાં આનંદ રહે. એવી વાત જેટલી ધીરજ, જેટલી જેને ધીરજ તેટલું તે મરદ કહેવાય. આપણે લાગે કે કાયર છે, ધીરજ કાંઈ આવડતું નથી, બુદ્ધુનું બેલ છે એ સહન કરે છે. મહારાજ કે નહીં, જેટલી જેને ધીરજ તેટલું તે મરદ કહેવાય. આ તો વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે પણ વાત કરી છે કે ક્ષમા કરવી એ કાયરનું કામ નથી, ક્ષમા કરવી એ કાયરનું કામ જ નથી. એટલે ક્ષમા કરવી એટલે આપણે દાળમાં રાખીએ, કદાચ તે વખતે ક્ષમા કરીએ એટલે ચાલે નહીં એટલે ક્ષમા કરીએ, પણ દાળમાં રાખીએ અને પછી બાર સમય આવે તો ઝાપટે વર આ તો ભૂલી જ જાય. અને આ વિજ્ઞાન સાયન્સ વિજ્ઞાન પણ કહે છે ફરગેટ, ફરગીવ એન્ડ ફરગેટ. આ લોકો કહે છે કે એમાં જ મજા છે. અને તમે રાખી મૂકશો મનમાં કાંઈ અંતરમાં હૃદયમાં એ હંમેશા દુઃખ દેશે. એને કાઢી જ મૂકો, ફરગીવ એન્ડ ફરગેટ,
પ્રશ્નદારે ધીરજ ખોઈ તો બધું દુઃખ બધું ખોયું, ધીરજ ખોઈ બધું ખોયું. ગૌતમ બુદ્ધે પણ કહ્યું, પેશન્સ ઇઝ ધ બેસ્ટ પ્રેયર. પેશન્સ ઇઝ ધ બેસ્ટ પ્રેયર. એટલે આ બધા મહાન પુરુષો આના ઉપર જાય, આ ધીરજની વાત. અને ધીરજ આખ્યાન છે, નિષ્કળ સ્વામી લખ્યું. બધા મોટા મોટા ભક્તો, જે નામાંકિત ભક્તો, જે આપણને જેને આપણે યાદ કરીએ, એ બધા ધીરજ રાખી છે. અને દુઃખ તો ઘણું પડ્યું પણ ધીરજ રાખી છે. ધીરજના ફળ, એટલે ધીરજ રહેતી જ નથી, આક્રમણ થઈ જાય. પણ ધીરજ ના એટલે પામે તો એના ફળ મીઠા. ધીરજ ખોય તો બધું ખોયું. ધીરજ મોટું ધન છે. ધીરજ આખ્યાનમાં કહ્યું છે, ધીરજ સમ નહી. હા, ધીરજ સમ નહી ધન રે સંતો. ધીરજ ધન છે. જેમાં તમે કરોડો રૂપિયા બેંકમાં હોય ને, એમ ધીરજ ઇક્વલ ટુ એને કરોડો રૂપિયા. ધીરજ ધન સમાન કહ્યું. સત્યને યુદ્ધ વેરાય ધીરજ રાખ પરખાય. ક્ષતિ રજપૂત હોય અને રણમાં ધીરજ પરખાય. સંતની ધીરજ સાધુતામાં પરખાય છે. સંતની ધીરજ આપણે જરાક આકરો થઈ ગયા, ખોયું હતું, માઇનસ બેલેન્સ આવતી. એટલે ધીરજ તો આપણે રાખવી જ પડે. બધાએ જેને કમાવું હોય, આ ધન કમાવું હોય, ધીરજરૂપી ધન, ધીરજરૂપી ધન છે, એ કમાણી કરવી. અને એ જાય જ નહીં, પરમનન્ટ રહે ગમે એવું થાય. અને બીજો તો બેંક બેલેન્સ તો જતું રહે આવે ને બધું. પણ ધીરજરૂપી ધન એ તમારે જીવમાં ચોંટી જાય. સંતની ધીરજ સાધુમાં પરખાય છે. એટલે મહારાજે બધાને વાત કરી છે, બધાએ ધીરજ રાખવાની. અને આ સત્સંગ જ ધીરજ માટે છે. આકરા થાય બધું ખૂએ. સત્સંગ બધું જ્ઞાન ધ્યાન બધું કેટલી સાધના કરી બધું જતું રહે. તે ધીરજ ચાવી છે, લોક. અને બધું પેક રહે તો પછી ધીરજરૂપી નચુકો તૂટી ગયો, બધું નીકળી જાય. બધું એવું છે. સહજાનંદ સ્વામી મહારાજ.

0: આજે સવારથી પ્રાર્થના કરતો આવ્યો છું બધાના દેશકાળ સારા થાય અને એક એક જે જે મને સાંભળ્યા છે એ બધાનો સ્મૃતિ કરીને એ નામ લઈને પછી જનરલ બધાનું ભલું થાય સારું થાય અને ખૂબ તને મને ધને સુખી થાય અને એ પૈસા સત્સંગને અર્થે વપરાય. બીજું એલ ફેલ ફતૂરમાં નહીં સત્સંગ માટે જ એટલા માટે પ્રાર્થના કરીશ. ઓલી તો ઊંધું પડે, ફેલ ફતૂરમાં એટલે આપણે ડૂબ્યા એટલે આપણી નૌકા સારી રીતે ચાલી જશે અને ઠેઠ અક્ષરધામમાં પહોંચશું. પણ જે તમારું ધન સારી રીતે ધર્માધિક કામ માટે વપરાય એટલે કેટલાય હશે બીજે વાપરતા હશે, વાપરવાના છે પણ તો એને એના માટે આશીર્વાદ ભલે ભલે વાંધો નહીં આગળ સમજાશે. અને પણ બધા માટે શુભ સંકલ્પ કર્યો છે એટલે બસ આજના દિવસે તો બીજું બધું કંઈ હોય નહીં, બીજું બધું જ્ઞાન ધ્યાન બધું કાંઈ કામમાં ના આવે. અત્યારે ચોપડા પૂજન છે ને બીજું કાંઈ કામમાં ના આવે. અત્યારે એક જ લગ્ની તમે એક જ બંદૂક તેના માટે બધું કર્યું છે અને બધા છો તો હરિભક્તો બહુ સમર્પિત છો, કંઈ કહેવાની જરૂર નથી. ખૂબ જ ગજા ઉપરાંત સેવા કરી છે, કરો છો અને બધું. પણ આ તો આપણે વિશેષ લગ્ન રે ભગવાનમાં એટલા માટે પ્રાર્થના કરી છે. ભગવાનમાં તમે જોડાયેલા રહો, બીજી બધી વૃત્તિ ઉખાડીને ભગવાનમાં જોડો, વૃત્તિ ઉખાડીને ભગવાનમાં જોડો, એમાં લાભ છે, એમાં અનંત ઘણું લાભ છે. ભગવાનમાં વૃત્તિ જોડાય અનંત ઘણું લાભ છે. અને બીજું તો બધું આ ઠીક છે, અનંત જન્મ વીતી ગયા અને એમાં કાંઈ હાથમાં આવ્યું નહીં, આપણે કોરાન કોરા રહ્યા. પણ આ ભગવાન હાયા હાથમાં બહુ મોટી વાત છે, ભગવાનને છોડતા નહીં. ભગવાનને વધારે વધારે દ્રઢ કરીને જો આપણે પ્લેન એટલે નાનું પ્લેન જતું હોય ને પણ એ ડેન્જર આવે એટલે ઓલા જે પાયલટને અને બધાને ખૂબ વર્ગી પડે. એમ જેટલી મુશ્કેલી આવે એટલા ભગવાનને વધારે વરગવું, મુશ્કેલીમાં તો આપણી રક્ષા કરે. ખબર મુશ્કેલી આપણે કોઈ પણ કાર્ય હોય અને મુશ્કેલી આવે તો સામાન બાજી પડીએ આપણે, છોડીએ નહીં. એટલે એ તો ભગવાનને છોડતા નહીં, જેટલી મુશ્કેલી આવે એટલા વધારે ભગવાનને વરગવા, ભગવાનને યાદ કરવા. ભગવાન એ બધા નિકાલ લાવે છે, તમે બીજા બધા પુરુષ પ્રયત્ન કામમાં નહીં આવે. અને ભગવાનને એક મારા કરો બધું ઉકેલાવી જશે, સૂઝશે શું કરવું આ બધું. એટલે ભગવાનનું કામ તો બહુ અલૌકિક છે અને કદાચ ના થાય તો એ આગળ લઈ જવા માટે જેવો મોતી કાકાના બધા સરગી ગયું બધું કર્યું તો શાસ્ત્રીમાં શું બોલ્યા, એના પાપ બધા ભરી ગયા. નિર્ગુણ સાંઈ શું કહ્યું, તમારા દર્શનથી પંચ મહાપાપ ભરી જાય. કયા પાપ લટકતા છે, કયા પાપ? તો મહારાજે કહ્યું, શાસ્ત્રીમાં જે કહ્યું કે ભગવાનમાં ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે વૃત્તિ જાય એ મોટું પાપ. તો જે આપણે બધું સવરું જ પડે છે, જે મુશ્કેલી આવે ત્યાં દૂર ના થાય તો મને આગળની વાત છે, આગળ તમને લઈ જવા માટે. પણ મુશ્કેલી આપણે તો મુશ્કેલી દૂર થઈ જશે, વાંધા નહીં આવે. પણ આગળ લેવા હોય તો એવા ભક્તોને કોક હે, બધાને નહીં, બધાને તો મહારાજ દયા કરીને આ લોકોનું રમકડું આપી દે. જો બાળકને ચૂસણી આપે ને, ચૂસ્યા કરે, એક ટીપું દૂધ આવે, ચૂસ્યા જ કરે, ચૂસ્યા જ, અને એને લાગે કે બહુ સુખ આવે છે. એટલે આપણે ભગવાન છે આપી દે, ચૂસ્યા કરો. પણ ખરેખરું સુખ તો ભગવાનમાં જોડાણ છે, ભગવાન સિવાય બીજું કાંઈ રાખવું નહીં, એ વાત છે. એટલે બધા સર્વે હરિભક્તો સવારથી પ્રાર્થના કરતો આવે છે, બધાને દેશકાળ ખૂબ સારા થાય અને સત્સંગને માટે ધન વપરાય એ પ્રાર્થના.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.

અમેરિકામાં નેશવિલ નામનું એક શહેર છે, ત્યાં આપણે એક સત્સંગી રહે છે. એનું નામ છે વિજયભાઈ. પોતે 3 નોકરી કરે છે. સવારે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી પોતે એક સ્ટોરમાં ત્યાં કેશિયર તરીકે કામ કરે છે. પછી ત્યાંથી છૂટીને 4 વાગે પોતાની દુકાનમાં આવે. ત્યાં બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એમની એક આઈસ્ક્રીમની દુકાન છે. તેમના વાઇફ બેસતા હોય છે, એમને મદદ કરે. અને રાત્રે પછી એક નાઇટ ડ્યુટીની એક નોકરી છે એમની બીજા એક સ્ટોરમાં. એ રાત્રે 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી આ 3 નોકરી એમની ચાલે છે. 2 વર્ષ પહેલાં પૂજ્ય મહાન સ્વામી સંતો ત્યાં હતા. મહાન સ્વામી પૂછ્યું કે 3-3 નોકરી એક સાથે સુઓ છો ક્યારે? જવાબ શું આપે છે પેલા વિજયભાઈ કે સ્વામી, અમેરિકા થોડા કંઈક સુવા આવ્યા છે, આપણે પૈસા કમાવ્યા આવ્યા છે. પછી તો વાત કરી કે એમની નાઇટ ડ્યુટી છે, ત્યાં સોફા ઉપર 2-4 કલાક પોતે ઊંઘ ખેંચી લે છે, પણ 3-3 નોકરી એક સાથે પોતે કરે છે. કમાવાનો એક તાન છે પિતાને, કારણ કે પોતે ઘર ધણી છે, પણ કમાઈ કમાઈને કોના માટે કમાય છે? પોતાના દીકરા માટે ને. અંતેના માટે તો એ જ છે કે આ બધું જ મારે કોને સોંપવાનું છે? મારા દીકરાને. હું જે પણ કંઈ કમાઉં છું એ અંતે તો મારો દીકરો જ ભોગવશે. દીકરો તો મારા કરતાં પણ ઘણું લાંબુ જીવવાનું છે, એટલે મારે એના માટે એક આ મોડી મારે મૂકી જવું છે. બીજા કદાચ ઘણા બધા હેતવાળા હશે, પણ અંતે તો તિજોરીની ચાવી તો પોતાના દીકરાને સોંપે કૂચી, વેલમાં તો પોતાના દીકરાનું જ નામ આવે. એમ સ્વામી બાપા પણ પોતાની મોડી એ આપને સોંપે છે. સ્વામીશ્રીએ ખૂબ મોટી કમાણી કરી છે, બહુ જ મહેનત કરી છે, રાત દિવસ જોયા વગર લોહીનું પાણી કરીને આ સંસ્થા ઊભી કરી છે. આ સ્વામીશ્રીની એક મિલકત છે ને, પોતે પ્રમુખ છે. એટલા માટે આજે એમના મનમાં પણ એ જ છે કે મેં જે પણ કંઈ આ મિલકત ઊભી કરી છે, જે એમની સ્થૂળ મિલકત કહેવાય, સ્થૂળ મૂડી કહેવાય, એ કોના માટે? એ ધારે છે કોને? કોને સોંપે છે? આપને સોંપે છે. આપણે સૌ એમ પોતાને મનાયા છે, એટલે આ સંસ્થાના ધણી આપને સમજે છે. સ્થૂળ રીતે પણ તમે જો આ જે પણ કંઈ વહીવટ ચાલે છે સ્વામીશ્રી સંતોને સોંપે છે, બહુ ગુરુ છે. આજે ક્યારેક મોટી ઉંમરે પણ બાપથી નથી છોડતું, મોટી ઉંમરે પણ ટોક ટોક કર્યા કરે, દુકાને બેસે, આમ કર બેટા, આમ કર, આમ કર, નથી છૂટતું. સ્વામીશ્રી નાના સંતોને સોંપી શકે છે. અત્યારે આપણે જોયું સ્વામીશ્રી અમેરિકા રહ્યા, 2 મોટા મંદિરો કર્યા, ત્યારથી નીકળ્યા. સ્વામીશ્રી અમેરિકામાં 32 સંતો મૂક્યા છે, આ વખતે જ 20 નવા સંતો મૂકાયા. નાના સંતો મોટી મોટી જવાબદારી, કોઠારી પદ નાના સંતોને પોતે સોંપી શકે છે. મોટી જવાબદારી છે, ઉંમર નાની છે, અને પરદેશની ભૂમિ છે, પૈસા સત્તા જવાબદારી, આટલું બધું પોતે સ્વામીશ્રી વિશ્વાસ મૂકી શકે છે, કેટલી મોટી વાત કહેવાય. અમુક સંતો તો જ્યારે 98માં પણ જ્યારે સ્વામી ત્યાં નવા નવા સંતોને મૂક્યા પહેલી વાર, તાજા સંતો સારંગપુરથી હમણાં જ નીકળ્યા છે ટ્રેનિંગ કરીને, છાતી જોયા દૂર, આટલા નાના સંતોને નાની ઉંમર છે, પરદેશની ભૂમિ છે, ભોગવિલાસ છે, પણ સ્વામીએ વિશ્વાસ મૂક્યો ના અમારે સંતો બધું સંભાળશે. કરોડોની મિલકત છે, સ્વામીશ્રીએ પાયામાં એનું સિંચન કર્યું છે. પોતે 74ની સાલમાં, 73ની સાલમાં પોતે રાત દિવસ જોયા વગર એ વિચરણ કરીને આખો સત્સંગનો પાયો નાખ્યો છે, અનુભવ કર્યો છે, અને ધાર દઈને નાના સંતોને સોંપી દે છે. કેટલી મોટી વાત કહેવાય. એ વિશ્વાસ જોઈને પછી સાધુને થાય કે ના, આટલા દૂર દેશમાં પણ મને સ્વામી આપા આમ વિશ્વાસની મને સમજે છે, એ મારે વિશ્વાસનો ઘાત ના કરાય, મારે વિશ્વાસ બરાબર સફળ કરવો છે. અહીંયા પણ તમે ઠેર ઠેર જો કરોડો રૂપિયાની મિલકત છે આ મંદિરની, અને સ્વામીશ્રી આ કોઠારીઓને બધું સોંપે છે. કેટલું મોટું વહન કરી રહ્યા છે એક એક કોઠારી, ખાલી જમીન નહીં, ખાલી પૈસા નહીં, એની સહી તો ચાલે જ છે, સ્વામી બાપા એની સહી ચલાવવા દે છે,
ચેકબુકમાં કોઠાની સહી ચાલે? બોલો, ખાલી પૈસા નહીં, ખાલી સત્તા પણ નહીં, પણ જે પબ્લિક ઇમેજ આજે આખા વડોદરા જિલ્લામાં જે પણ કંઈ પબ્લિક ઇમેજ છે, કોના જવાબદારમાં છે? પબ્લિક આઇડેન્ટિટી, પબ્લિક ગુડવિલ, આખા તમારા બધા જ સત્સંગ સમુદાયનું જે સત્સંગનું વહન એ કોણ કરી રહ્યા છે? એ સ્વામી શું જવાબદારી મૂકે છે? એ સોંપે છે કે ચાલો તમે ધણી, તમે જ ચલાવો જાઓ. એક એક નાના સંત, એક એક સંત નિર્દેશો ઉપર કેટલી મોટી જવાબદારી છે, બોલો. અત્યારે એક આખા તમે સત્સંગમાં તમે જો, દરેકે દરેક કાર્યકરની જવાબદારી, દરેકે દરેક ઘરમાં જે પણ કંઈ પ્રશ્ન થાય, ઘરમાં અત્યારે પ્રશ્ન આવે કોઈ હરિભક્ત સંત નિર્દેશન, મતલબ કે સ્વામી અત્યારે બાપા ક્યાં છે, મારે પત્ર લખો છે, મારે આમ કરું તેમ કરું છે, રાત્રે 2:30 વાગે પણ ફોન આવે કોઠારી સ્વામી ઉપર કે આ રાખડી બંધાણી છે તો બધા મરી જાય છે, એનું શું કરવું? આપણે 2:30 વાગે કોઠારી સ્વામીને જગાડે, 5 ફોન આવ્યા કે કાલે રાત્રે. સાંઈ બાપાના પ્રતિનિધિ છે, સત્સંગના પ્રતિનિધિ છે, સંસ્થાના એક જવાબદાર વ્યક્તિ છે. આ કાર્ય સ્વામી પોતાની મૂડી એ સંતોને સોંપે છે, કાર્યકરોને સોંપે છે. આજે સંતો પણ ક્યાં પહોંચી વળે છે? બધે સંતોની કેટલીક મર્યાદા છે. આજે એક એક કાર્યકર, સંનિર્દેશક, સંયોજક, સંયોજક છે, નિર્દેશક છે, નિરીક્ષક છે, મંડળ સંચાલક છે, એની પણ માથે એક સંસ્થાની જવાબદારી છે. સ્વામી શ્રી બધાને એકદમ ઉદાર દિલે આવી રીતે જવાબદારી સોંપી શકે છે. સંત સ્વામી કહેતા કે 100 ઘરબારી બરાબર એક મઠાધિપતિ થાય. આજે એક કોઠારીને માથે કેટલી જવાબદારી, 100 ગ્રહસ્થની પણ જે કદાચ જવાબદારી ના હોય ને, એટલી જવાબદારી એક સંનિર્દેશક, એક કોઠારીને માથે હોય છે. સ્વામીશ્રી કાર્યકરોને, યુવકોને, બાળકોને પણ જવાબદારી સોંપી શકે છે સંસ્થાની, કે તમે સત્સંગનું વહન કરો, તમે માથે જવાબદારી લો. જવાબદારી આપવામાં બાપા જરાય સંકોચ પામતા નથી. સ્વામી બાપા ત્યાં 84 સાલમાં હતા લંડન, અને લંડન મંદિરનું બાંધકામ પૂર જોશમાં ચાલતું હતું, અને સ્વામી બાપા ખાસ લખણી માટે ત્યાં પધારેલા. પણ એ વખતે આમ કંઈ કાર્યક્રમ નહોતો, પણ કોન્ફરન્સ રૂમમાં, જૂના મંદિરમાં જે કોન્ફરન્સ રૂમ હતી ત્યાં બધા કિશોરને ભેગા કરે છે બાપા, અને બાપા તો નીચે જ બેઠા હતા, અને કિશોર જે પણ ક્યાં હાજર હશે તે બાપા એ લોકોને વાત કરી. બાપા કહે છે કે આ મંદિર અમે બાંધીએ છીએ કોના માટે બાંધીએ છીએ? તમારા માટે બાંધીએ છે, તમારે સાચવવાનું છે, તો તમે બધા તૈયાર થઈ જાઓ, જાઓ. બાપાને મન કે હું તો અહીંયા ક્યારે આવીશ, 2-5 વર્ષે માં 10-15-20 દિવસ રોકાવ, પણ આખી જવાબદારી હું નહીં હું, તારે કોણ સંભાળશે? જે સંતો છે, કાર્યકરો છે, કિશોરને કહે છે કે ભવિષ્યમાં સંસ્થાની જે ધોંસરી એ તમારા માથે મારે મૂકવીશ. એટલે એ જે જે કાર્ય સોંપે છે ને, એમાં જ સ્વામીશ્વરનો વિશ્વાસ છે. એ ક્યારે મૂકી શકાય? જ્યારે આપણે ધણી સમજે ત્યારે. પોતે પોતાની દરેકને જાતને ધણી માનું, હું પ્રમુખ છું, હું મારા હાથમાં જ દોર રાખું, હું જ સુકાની બનું, એવું નહીં. દરેકે દરેક તમે ધણી જ છો. આ વખતે સ્વામીશ્રી અમે ત્યાં બેંગ્લોર હતા, પરીક્ષા આપવા માટે ગયા હતા 3 સંતો. એમાં સ્વામીશ્રીના અમારી જે છેલ્લું પેપર હતું, 10મું પેપર, એની આગલે દિવસે જ બાપાનો ફોન આવ્યો. બાપાની સાથે વાત થઈ ફોન ઉપર. બાપા પોતે ઓલેન્ડો હતા. આમ તો પરીક્ષા શરૂ થઈ એને આગલે દિવસે પણ બાપાનો ફોન આવી ગયો આશીર્વાદનો. બાપા ત્યાં કોન્ટિનેન્ટલ એરલાઇન્સ અરીનામાં જે ત્યાં ભવ્ય જે સાંસ્કૃતિક ત્યાં જે સભા થઈ હતી સાંસ્કૃતિક દિનનો, બાપા પાસે વળતા આવતા ગાડીમાં, ત્યારે ગાડીમાંથી જ ફોન કરેલો આશીર્વાદ આપેલા પરીક્ષા માટે. પરીક્ષા શરૂ થઈ ત્યારે પણ આશીર્વાદ આપ્યા, પતાવી ત્યારે પણ આશીર્વાદ આપ્યા. એમાં સ્વામી જે પોતે જાતે રિપોર્ટ આપે છે, પહેલાં વાત કરી કે પરીક્ષા પતી ગઈ, બહુ સારું થયું, આશીર્વાદ છે. પછી બાપા રિપોર્ટ આપે છે, કંઈ સંતો બધા આવ્યા છે, કથાવાર્તા થાય છે, હરિભક્ત બહુ રાજી છે. પછી પોતે કહે છે કે કાલથી અહીંયા શિબિર શરૂ થાય છે, બધા વોલેન્ટિયર આવી ગયા છે. વોલેન્ટિયર એટલે બધા શિબિરાર્થીઓ, કે બધા વોલેન્ટિયર આવી ગયા છે. અહીંથી અમે હ્યુસ્ટન જઈએ છીએ, ત્યાં પ્રતિષ્ઠા છે. પછી શિકાગો, ત્યાં પણ પ્રતિષ્ઠા છે. એમ કે સ્વામી શાહ રિપોર્ટ આપ્યો. હવે આપણે તો ખબર છે ને કાર્યક્રમ, આપણે તો આમ કે સ્વામી અહીંથી આજે નીકળે છે, આટલા એમ ટાઈમ ડિફરન્સ છે, અત્યારે ત્યાં 4 વાગ્યા છે સવારે. આપણે આમ આપણા મનમાં તો સતત કાર્યક્રમ મોડે જ હોય, છતાં પણ સ્વામી કહે છે આપણે ધણી સમજે છે કે તમે પણ આના ભાગરૂપ છો. હી મેક્સ અસ ફીલ અ પાર્ટ ઓફ ઓલ ઓફ ધીસ, કે ના આ બધું તમારું છે, સંસ્થા તમારી છે, તમે સંસ્થાનો છો, તમે ધણી છો. આ જે ફિલિંગ છે, કેટલી ગ્રેટ ફિલિંગ છે કે ના હું પણ સંસ્થાનો ખાલી ભાગરૂપ નહીં, હું એનો એક નેતા છું, હું પણ એને એક સુકાની છું, હું પણ એક જવાબદાર વ્યક્તિ છું.
એ સ્વામીશ્રી ખૂબ જ ઉદાર દિલે આટલી મોટી સંસ્થા એ પોતે આપને સોંપી શકે છે, જેમ પિતાજી હોય એ પોતાના બાળકને પછી પોતાનો જેમ ધંધો સોંપે, એમ સ્વામીશ્રી પણ આપને આવી સંસ્થાના એક જવાબદાર વ્યક્તિ તરીકે આપને સંસ્થાનો દોર સોંપે છે. આ તો થોડીક સ્થૂળ વાત થઈ, પણ સૂક્ષ્મ રીતે પણ આપણે જોઈએ કે સ્વામી બાપાની જે સૌથી મોટી મૂડી છે અને જે સૌથી વાલી વસ્તુ છે અને જે સૌથી સાચું નાણું છે એ શું છે? ભગવાન. સ્વામીશ્રી માટે અત્યારે જે સૌથી વાલામાં વાલી વસ્તુ કંઈક હોય, સૌથી મોટી મૂડી પોતે જે જાણતા હોય એ છે ભગવાન. માળા એ જ મૂડી. સાંઈ બાપા એ પણ આપને આપે છે. પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વાર પોતે કહેતા હોય છે કે મારી પાસે બીજું શું, અમે તો સાધુ છે, આ મારી પાસે ભગવાન છે, તમે ભગવાન આપીએ છીએ. 84 સાલમાં સ્વામીશ્રી જ્યારે ત્યાં ઇટલી પધારેલા, ઇટલીમાં પણ જેનું કેપિટલ છે રોમ, રોમમાં પણ એક દેશ છે, પાટનગરમાં એક શહેરમાં આખો એક દેશ છે, વેટિકન એક સ્વતંત્ર દેશ છે કે જ્યાં પોતે પોપ પોતે રહે છે. એની સ્વતંત્રતા, એની સ્વતંત્ર આખી સેના છે, પોલીસ ફોર્સ છે, એની ભાષા છે, એની જુદું એનો ફ્લેગ છે. નાનો અમથું એક દેશ છે, સૌથી નાનો નાનો દેશ છે. ત્યાં સ્વામીશ્રી 84 સાલમાં ત્યાં પધારેલા. અને જે સેન્ટ પીટર્સ બઝિલિકા છે, જબરજસ્ત મોટું ત્યાં આખું કથીડ્રલ છે, ચર્ચ છે, એની બાજુમાં જ પોપનો આવાસ છે. પોપના મિટિંગ હોલમાં 1:20 સ્વામીશ્રીની મુલાકાત થવાની હતી પોપ સાથે. અને એ વખતે ચર્ચા ચાલતી હતી કે પોપને આપણે ભેટમાં શું આપશું. સ્વામીશ્રી નક્કી કર્યું કે આપણે અક્ષયપુષ્ણ મહારાજની મૂર્તિ આપી છે. જ્યારે બાપા એ અક્ષયપુષ્ણ મહારાજની ચાંદીની ઉપાડની મૂર્તિ હતી, જ્યારે એ મૂર્તિ પોપને આપે છે, પોપ તો પોતે નાસ્તિક કહેવાય, ભગવાનમાં સાકાર ભગવાન પોતે માનતા જ નથી, પણ જ્યારે બાપા મૂર્તિ આપે છે ત્યારે શું કહે છે? અમે સાધુ છીએ એટલે અમારી પાસે કોઈ ભૌતિક સંપત્તિ નથી, એટલે બીજું શું આપી શકીએ? જે ભગવાન તમારા હૃદયમાં છે એ જ મારા હૃદયમાં છે, એ ભગવાન સર્વને સુખ કરે છે, એ ભગવાન આપને અર્પણ કરીએ છે. આવી રીતે પણ સ્વામી શીખે છે કે અમારી પાસે કોઈક ભૌતિક કંઈક સંપત્તિ નથી કે તમને ભેટ આપે, ઘડિયાળ આપે, આ આપે, તે આપીએ, પણ અમારી મૂડી આ જ છે, ભગવાન છે, તો અમે ભગવાન તમને આપીએ છીએ. સ્વામીશ્રી 88 સાલમાં ફ્રાન્સ હતા, એમાં પેરિસમાં સ્વામીશ્રીએ ત્યાં આઈફલ ટાવર ઉપર દર્શન કર્યા, ત્યાં ધૂન પણ કરી, અને એક દિવસ આખા સમગ્ર પેરિસ ઉપર હેલિકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ પણ કરી. એ દિવસે સાંજે સ્વામીશ્રી ત્યાં આપણા ભાવસાર કાકા પ્રવીણભાઈ ભાવસાર એમના ઘરે ઉતારો હતો. આપણે પૂર્વે એક સાધુ હતા વાસુદેવપ્રિય સ્વામી, પોતે ધામમાં ગયા, એમના પૂર્વાશ્રમના પોતે કાકા કે મામા કંઈક થાય છે. હવે એમના ઘરે સ્વામીશ્રીનો ઉતારો, બહુ સામાન્ય કુટુંબ, પણ જ્યારે બાપા ત્યાંથી બીજા સાંજનો સમય છે, બાપા ત્યાંથી વિદાય લેવાના છે બીજા દિવસે, એમના બે દીકરા એક કૌશિક શૈલેષ અને પ્રફુલ, બાપા આમ નાની ઉંમર હતા પણ સ્વામીશ્રી સાથે એકદમ આત્મીય ભાવે પોતે જોડાયેલા. સ્વામીશ્રી પાસે જે છેલ્લી ઘરે આવે છે બાપા બીજા દિવસે વિદાય થવાના છે, સ્વામી બાપા પોતાનો પ્રસન્નતા બતાવે છે, રાજીપો બતાવે છે. બાપા કહે છે કે તમે બધાએ સેવા બહુ સારી કરી, એનું ફળ બીજું તો શું આપીએ, પણ અમારી પાસે ભગવાન છે તો ભગવાન આપીએ છે. સ્વામીશ્રી ત્યાં બોમ્બેમાં હતા, 81 સાલમાં ત્યાં ખંબાળા હોસ્પિટલમાં બાપાનું ગોલ્ડ બ્લેડર ઓપરેશન થયું, પછી ત્યાં બધા બરાબર સારવાર લઈ આરામ કરી અને પછી બાપા પોતે મંદિરે આવે છે. એ વખતે બાપાનું જે ઓપરેશન કરનારા હતા ડૉક્ટર AR પટેલ અને ડૉક્ટર સામાણી, એ બે ડૉક્ટર પણ એ વખતે સાંજે સભામાં હાજર હોય છે. એ લોકોનો એક સન્માન સમારોહ ગોઠવાયો છે. મારા બાપાએ તો ત્યાં પુષ્પહારથી એમને સન્માન કર્યો. પછી ભેટમાં બે ઘર મંદિર આપવાના હતા. જ્યારે બાપા ત્યાં ઘર મંદિર આપવાના થાય છે ત્યારે બાપા કહે છે, આપણે સાધુ મહાત્મા, તો આપણે તો સાધુ મહાત્મા, તે શું આપીએ? ભગવાન છે, અમારી પાસે ભગવાન છે, તે આપીએ છે. આવી રીતે સ્વામી બાપા અનેક વાર સામેથી કીધું છે કે અમારી પાસે બીજું કશું નથી, ભગવાન છે, એ ભગવાન આપે છે. અને ક્યારેક મોજમાં આવી જાય તો કંઈ પણ દે કે તમને ભગવાન અમે સાક્ષાત આપીએ છીએ. 80 સાલમાં બાપા પોતે લંડન હતા અને રાત્રે 10 સ્વામીશ્રી ઠાકોરજી જમાડી અને બેઠા હતા. એ વખતે કાર્યક્રમ કેવો હશે કે બાપાને 10 નવરાશ્મણી જમવાનું. બાપા 10 જમીને બેઠા રૂમમાં. એ વખતે 3 નાનો બાળક યોગેન બકરાનિયા, એની પોતાની કાલી

જો રૂપિયા કરતા મોટી મૂડી છે અને એ મૂડી સ્વામીશ્રી એકદમ નિસંકોચપણે પ્રેમથી ખુલ્લા હાથે પોતે આપને આપી શકે છે, આ સ્વામીશ્રીનું પણ એક પિતૃત્વ છે. આ સિવાય તો અનેક નાના મોટા લક્ષણથી આપણે પિતાને આપણે જોઈ શકીએ, ઘણા બધા સૂક્ષ્મ વિચારો પણ છે. દાખલા તરીકે લોકમાં કહેવત પણ છે કે બાપ કરતા બેટો સવાયો, કહેવત છે ને. અને પિતા રાજી થાય કે જો મારો છોકરો કેટલો હોશિયાર છે. પિતા છે ને છોકરાના વખાણ કરતા થાકે જ નહીં ક્યારે. સંતો ક્યાંક પધરામે ગયો ને તો કરતા થાકે નહીં, મારા 10મા નંબરમાં છોકરાને આમ આવ્યો નંબર ને, અને આમ નંબર આવ્યો ને, આમ ગયો ને તેમ ગયો ને, એટલો બધા એને વખાણ કરે થાકે જ નહીં. અને ખબર છે કે મને આવું કંઈ આવડતું નથી. કદાચ પોતાનો જે ધંધો હોય એ જ્યારે છોકરાને સોંપે એના કરતા ડબલ ધંધો થઈ જાય. પણ પિતાજીને ઈર્ષા આવે, પોતે રાજી થાય એમ. સ્વામી બાબા પણ સંતોને જેને રાજી થાય. બાપા ઘણી વાર અનેક વાર બોલ્યા છે કે અમે તો શું કરે, અમે તો ખુરશી સોંપાડે છે, આ તો ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વર સ્વામી, કોઠારી સાહેબ, ત્યાગોલો સાહેબ બધા આવે છે ને બધું કામ. સંતો નારાયણ સંતો કેવું કામ શોભાડે છે. અનેક વાર સ્વામી સાહેબ બોલતા, અમારા આ વખતે જ બાપા ત્યાં અટલાન્ટા હતા અને સ્વામીશ્રી આગળ બધા શાંતમૂર્તિ સ્વામીને બધા સંતોએ વાત કરી કે સ્વામી સંતો બધા આવ્યા અને પધરામણી કરી. આપને ખ્યાલ હશે જે સંતોનું આખું મંડળ ત્યાં ગયું હતું, 20,000 પધરામણી થઈ આખા અમેરિકામાં. આમ શોભો પડી ગયો આખા અમેરિકામાં કે પ્રમુખ સાહેબ અને સંતો આવ્યા ને આમ એક સાથે આમ મોજું ફરી વર્યું. 20,000 પધરામણી એટલે કેવું કહેવાય. એક એક પધરામણીમાં 45 મિનિટ, એના માટે કેટલી ટ્રેનિંગ સેશન. બાપા ત્યાં પધારે પહેલાં ડિસેમ્બરથી આગલા ડિસેમ્બરથી ત્યાં કાર્યક્રમ ટ્રેનિંગ સેશન ચાલતી હતી. 3-3 કાર્યક્રમની ટુકડી ચાલે, બે સંતો સાથે. એક કાર્યક્રમને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે કે ત્યાં ઘરના જે મહિલા મંડળ છે એની સાથે કેવી રીતે વાત કરવી, કારણ કે સંતો સાથે બે કાર્યકર રહે, એક પેલા ફોર્મ ભરે, એક બીજી વાતો કરે બાળકો સાથે. એક કાર્યકર સ્પેશિયલ વસાણમાં જઈને મહિલા સાથે વાતો કરે, એનો સંપર્ક કરે અને બધું પૂછે. એના માટે આખું પેકેજ, એક ડીવીડી આપવામાં, દરેક ઘરમાં ડીવીડી, એક બાપાની મૂર્તિ, પછી બુક સ્ટોલ સાથે હોય, પેલું બાલ સાહિત્ય હોય, કેટલો એનું ટ્રેનિંગ કોર્સ આખો હતો. સંતોને પણ ત્યાં ટ્રેનિંગ આપવામાં, અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી, ત્યાં ટ્રેનિંગ આવી. એવા 20,000 પધરામણી, એક એક પધરામણીમાં 45 મિનિટ ત્યાં ફાળવામાં આવતી હતી. અને પાછું કાર્યક્રમ 3 મિનિટ આપ પરિચય કરો, આમ 7 મિનિટ આવું કરો, 10 મિનિટ આમ વાત કરી, 15 મિનિટ આમ વાત કરી, કેટલું સુદૃઢ આયોજન હતું. એ 20,000 પધરામણી સંતો કરી, આમ બહુ જ સફળતા, હરિભક્ત બહુ રાજી થયા. એમાં શાંતિ સ્વામી વાત કરી, બાપા કે સંતો આવ્યા, બહુ બધા રાજી થયા, આમ શોભી ગયું. સ્વામી કે હા સંતો આવ્યા એટલે શોભી ગયું, અમે તો બેઠા બેઠા શું કરીએ. બધા સંતો બધા એકદમ ગડગડા થઈ કે સ્વામી એવું નથી, આપે જ બધું મૂળિયા નાખ્યા છે, આપ બધા જે 74-77 જે આપણે વિચરણ કર્યું છે એના ઉપર અમે જે ઇમારત અમે ઊભી કરી છે, બાકી અમે તો શું કરી શકીએ. બાપા કીધું જૂની વાત થઈ ગઈ, આ નવા નવા સંતો આવ્યા, જો બધા ભણેલા ગણેલા આધુનિક, અમે કે અમને અંગ્રેજી ના આવડે, અમને કે બીજું કંઈ વગાડતા બોલતા ના આવડે, અમે તો અમારે ગાડું ચાલે. આ બહુ અઘરું છે સાંઈ બાપા. બીજો કોઈ ગુરુ હોય ને તો પોતાની સાથે ટેલેન્ટેડ શિષ્ય રાખે જ નહીં, કારણ કે પોતાની જ પ્રતિભા દબાઈ જાય. આ તો વિવેક સાગર સ્વામી બોલે પછી બોલવાનું થાય, આપણે બોલી જ ના શકે, બહુ અઘરું છે. તમે તમારો વારો જ્યારે આવે ને, કોઈક બહુ જ એકદમ ચમકી ગયો હોય અને પછી આપણે આવે ને તો આપણે નહીં, હું પછી બોલીશ, પેલા કીર્તન ગાઈ લો, પેલા કીર્તન ગાઓ પછી હું બોલું, એવું થઈ જાય. બાકી આપણાથી રહેવાય જ નહીં. સ્વામી શાહ બધા જ સંતોને આમ આગળ ધપાવે છે અને જાહેરમાં ગુણ ગાય. આફ્રિકામાં ત્યાં નારવીમાં ગુણ ગાયા હતા, પેપ્સિકો પાર્કમાં બાપા ત્યાં હતા 1998માં, એક સાથે 80 સંતોના પોતે ગુણગાન ગાયા. એકદમ આમ પોતે રાજી થાય, વખાણ ગૌરવ લે, જોજો મારા છોકરા ક્યાં તૈયાર થઈ ગયા, ભલે મારા કરતા સવાયો ડબલ કેમ ના હોય, પણ બાપા રાજી થાય છે. આવા પણ કેટલાય પ્રસંગો છે, આપણે બહુ એના ઊંડા આપણે નહીં જઈ શકીએ અત્યારે. પણ સ્વામી બાપા પોતે આવી રીતે અનેક રીતે પોતાનું પિતૃત્વ બજાવ્યું છે. આ રીતે આપણે ખ્યાલ આવે છે કે અનેક છાયામાં આપણે સ્વામીશ્રીની પિતૃછાયા આપણે જોવા મળે છે. અનેક રીતે આપણે સ્વામીશ્રીમાં આવા પિતાનું દર્શન થાય છે. આપણે નહીં, કેટલાય માણસોને સ્વામી બાબામાં પોતાના પિતાના દર્શન થયા છે. સાધુને તો થાય તો સમજાય કદાચ, પણ જ્યારે આપણે સામાન્ય કોઈક બાળક સાધુ હોય તો પણ એને એમ થાય કે ના, સ્વામી બાપા મારા સાચા પિતા છે. શ્રીપ્રકાશ સ્વામી અનેકવાર આ વાત કરી છે. અમને ગાંધીનગર હતા ત્યારે તો એકવાર તો બહુ જ મોડી રાત સુધી અમારી ગોષ્ઠી થઈ અને પોતે ગડગડા થઈ ગયા. પોતે બહુ જ આમ નિખાલસપણે પોતે કહે છે કે સ્વામી પાસેથી મને માતૃપ્રેમ મળ્યો જ નથી, કે મને સ્વામી બાપામાં માતૃત્વના દર્શન થયા જ નથી. મારું હું તેવું જ માનું છું કે સ્વામી મારા પિતા જ છે, કે સ્વામી મને વ્હાલ કર્યો હોય, આમ નજીક બોલાવ્યો હોય, અથવા મને મોઢામાં પ્રસાદ મૂક્યો હોય. પોતે કહે છે કે હમણાં એમને ફ્રેક્ચર થયું હતું હાથમાં, 2 મહિના સુધી પ્લાસ્ટર રહ્યું,
કે અનેક વાર બાપા સાથે મીટિંગમાં

0: બેઠા મળવાનું થયું. બાપા ક્યારે મને પૂછ્યું નથી કે શું વાગ્યું તને, કે બાપા પાસે મને કેમ વાલ કંઈક બાપાએ કર્યું, આમ આમ પંપાડ્યો હોય, ક્યારે નહીં. પણ પિતૃપાએ મને પૂરેપૂરો મળ્યો છે. બાપા કહે કે મને અનેક આમ જ્યારે મળ્યો તને ટોકે જ ટોક ટોક કર્યા જ કરે મને, પણ કે એમાંથી જ મારું ઘડતર થયું છે. અમુક વાર તમારો વાંક ન હોય, ઊભું નિમિત્ત ઊભું કરીને મને ટોકે, પણ કે મને અત્યારે એવું જ લાગે છે કે મારી પ્રકૃતિ પ્રમાણે આ જ મારે જરૂર હતી, મારું ઘડતર આમ જ થાત, અને આવી રીતે જ હું સત્પુરુષમાં જોડાઈ શક્યો છું. પોતાના ઘણા બધા પ્રસંગ કહે છે બાપાએ કે વાલ કદાચ આમ અમુક વાર જુદી રીતે કર્યો, આપને જેમ પિતા પણ વાલ તો કરતા જ હોય છે, નથી કરતા એવું નથી, પણ સ્વામીપણનો વાલ મને જુદી રીતે મળે. દાખલા તરીકે 90માં પોતે કહે છે, 90ની સાલમાં જ્યારે પોતે કાશી ભણવા માટે ગયા હતા, એમના અભ્યાસમાં તો સ્વામીશ્રીએ પૂરેપૂરો રસ દીધો છે, એમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. એ વખતે અભ્યાસ કરો એકલા હતા, અને પોતે આમ બહારની રીતે બધી જે બહારની જે આખી સિસ્ટમ એ પ્રમાણે પોતે ભણ્યા છે, બહુ જ અઘરું છે. અત્યારે તમે સંતો ભણ્યા છે, સંતો પાસેથી ભણ્યા છે, એટલે આપણે ઘરના ગુરુજી કહેવાય. બહારના બહાર રહેવાનું, કંઈ ખાવા પીવાનું ઠેકાણું નહીં, કાશી બનારસ બધે ત્યાં આપણે ત્યાં સાઉથ ઇન્ડિયા બધે જવાનું, અને એ રીતે ભણવાનું બહુ અઘરું હતું, બહુ મોટી એમની સાધના હતી. સ્વામીશ્રી ત્યાં 90ની સાલમાં પરદેશ હતા, ખબર પડી કે આ પંડિતજી આ શ્રુતિ પ્રકાશ સ્વામી ત્યાં કાશી ભણવા માટે ગયા છે. પરદેશના ભરચક કાર્યક્રમમાં પણ સ્વામીજી દર 10-15 દિવસે નિયમિતપણે બળભર્યું પત્ર પર લખતા હતા કે બરાબર ભણજો, યોગ્ય મને સંકલ્પ છે, આમ છે તેમ છે, મારો સિદ્ધાંત બરાબર બહાર આવે, વચનામૃતનો આપણે સિદ્ધાંત બહાર કાઢવો છે. આવી રીતે 10-15 દિવસે પત્ર આવી જ ગયો હોય. એ સિવાય પણ સ્વામીજી ઘણીવાર ક્યારેક ચોકતા જ પોતે પત્નાનો પ્રસંગ લખ્યો છે. 85ની સાલમાં જ્યારે પોતે નગરમાં હતા અને યજ્ઞની જવાબદારી પોતે માથે લીધી હતી અને માથે આવી હતી, યજ્ઞ વિધિ આખી પૂરી થઈ ગઈ, રાત દિવસ સેવા કરો ને બધા થાકી ગયા હતા, બાપાની રજા લેવા માટે જાય છે કે બાપા હું બોમ્બે જાઉં છું. બાપા કે કેમ અત્યારે ચાલુ ઉત્સવમાં બોમ્બે? કે સાહેબ બસ મારી જવાબદારી અહીં પૂરી થઈ ગઈ છે, અત્યારે મારે ખાસ આમ અત્યારે સ્પેસિફિકલી કંઈ મારી ડ્યુટી કંઈ નથી, બોમ્બે જાઉં છું, પાછો થાક લાગી ગયો છે, થોડોક આરામ કરીને પાછો આવું છું. બાપા જે થાક શબ્દ સાંભળો ને, બાપા કે થાક છે ને, આટલી જુવાન ઉંમર છે ને થાકી ગયા અત્યારે? આપણે તો જેટલી સેવા થાય એટલે કરવી જ લેવાની, યોગ્ય ઉપર સામે જોઉં, શાસ્ત્રમાં સામે જોઉં, પગવાણી બેઠા નથી. જ્યાં હું આખો લાંબો લેક્ચર બાપાએ આપ્યું એ બાજુ હતા, પાછા બાપાને ઉતાવળથી સભામાં જવાની, બધા વ્યવસ્થા કે સંતો ઊંચા નીચા થાય, હરિનારાયણ સ્વામી પતિ આવી ગયા હતા સભામાં, પણ બાપા એકદમ ઠંડે કલે છે ઠપકો આપી રહ્યા હતા અને વ્યવસ્થિત સમજાયું બધું કે આપણે તો નાની ઉંમર જેટલી સેવા થાય એટલે કરી જ લેવાની, એના માટે આપણો દેહ છે, દેહ નીચેવી નાખવાનું, આમ છે તેમ છે, કેટલું બધું બોલી ગયા. કહું શ્રુતિ પ્રકાશ કે એ મને ઉપદેશ આખી જિંદગી ભર મને યાદ રહી ગયો. પોતે બહુ નિખાલીસ પણ પોતે પ્રસંગ લખ્યો છે જીવન નિર્ખારીમાં. અને એક આપણે લાગે કે ક્યારેક આમ પ્રશંસાનો કંઈક પ્રસંગ હોય તો પણ બાપા ટોકે. 87માં ત્યાં બધા સંતો તીર્થયાત્રામાં ગયા હતા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ બધે યાત્રા કરીને પોતે બધા દિલ્હી આવ્યા હતા. દિલ્હીથી પછી ચારધામની યાત્રા કરવાના હતા. એમાં ચિન્મય સ્વામીએ બાપાને રિપોર્ટ આપ્યો કે અમારી જે 5 બસો છે એ બસમાં પણ દરેક સંતને કંઈક કંઈક જવાબદારી સોંપવામાં આવી છે, પણ અને ત્યાં જે આપણે મુકામ હોય ત્યાં ધર્મશાળામાં પણ દરેક સંત જુદી જુદી જવાબદારી વહેંચી દીધી. કોઈક શાક સુધારે, કોઈક પીરસે, કોઈક સંડાસ બાથરૂમ સાફ કરે. એટલે બાપાએ શ્રુતિ પ્રકાશ સ્વામી સામેથી પૂછ્યું કે તું શું કરે છે? તો શ્રુતિ પ્રકાશ સ્વામી કે સ્વામી મારા સંડાસ બાથરૂમ સાફ કરવાનો વારો આવ્યો છે. એટલે બાપાએ ચિન્મય સ્વામીને કીધું કે ચિન્મય કે આ પંડિત કહેવાય, મોટા મોટાના વિદ્વાનને આવું થોડું કંઈક જવાબદારી સોંપાય? પછી આમ કટાક્ષમાં બોલતા હતા બાપા, શ્રુતિ પ્રકાશ સ્વામી સંભળાવવા માટે કટાક્ષમાં જ બોલતા, એકદમ માર્મિક વચન હતું. પછી બાપા કે ના ના બરાબર છે કે પંડિતને માન ના આવવું જોઈએ ને, કે આપણે ભલે મોટા મોટા ગમે તેવા મોટે પંડિત થઈએ, જો માન આવે તો વિદ્યા બધી નિષ્ફળ જાય, અફળ જાય, માટે આપણે તો માન ના રાખવું, આપણે તો સંડાસ બાથરૂમની સાફ સુવી જ મોટા મોટી સેવા છે, માટે મારા મહિમા પૂર્વક તું કરજે. એમ બાપા ત્યાં આવી રીતે પણ એમને ક્યારેક પ્રશંસાના બદલે ક્યારેક પ્રકોપ પણ ઠાલવતા હોય છે. એમાં એમ પોતાના ઘણા બધા પ્રસંગો કહે છે. સાધુને કદાચ પોતાના પિતા મનાય દેખાય, પણ વિદેશીને પણ સ્વામીશ્રીમાં પિતૃત્વના દર્શન થયા છે. બાપા 95માં જોહાનિસબર્ગ હતા સાઉથ આફ્રિકા, એમાં ત્યાંના એક સત્સંગી છે દિનેશભાઈ, એમના એક મિત્રને લઈને આવે છે. પોતે યહૂદી હતા, બ્રાયન એનું નામ, બ્રાયન કંઈક એમના કાર્ય સંબંધી કંઈક વિમર્શ કરવા માટે સ્વામીશ્રી પાસે આવે છે. એમ તો પેલા મને બહુ મૂંઝવણ હતી કે આવીશ ત્યારે શું વાત કરીશ, કઈ વાત કરીશ, પણ જયારે બાપાને મળ્યા બહુ જ આમ સુખદ અનુભવ થયો. ત્યારે નીકળને બહાર પછી પોતે ત્યાં દિનેશભાઈને ફરી વાત કરે છે કે હું જ્યારે આવ્યો, જ્યારે હું મળવા આવતો હતો ત્યારે મનમાં મને એક થતું હતું કે કેવી રીતે મળીશું, શું કરશું, પણ મળ્યા પછી મને એવું લાગે છે કે હું મારા પિતા સાથે વાત ન કરતો હોઉં. એક યહૂદી ભાઈને પણ એવું લાગ્યું કે હું મારા પિતા સાથે વાર્તાલાપ કરું છું. આ વિધર્મની વાત થઈ, એવા એક વિદેશની વાત થઈ, એવા એક વિધર્મીને પણ એક પ્રસંગ બન્યો છે. 92ની સાલમાં એક ભારતના બહુ જ વિખ્યાત આઈ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર દલજીત સિંહ પોતે અમદાવાદમાં એક સ્પેશિયલી આઈ સેમિનાર માટે, કોન્ફરન્સ માટે પોતે આવેલા. આઈ નિષ્ણાતો બધા ભેગા થયા હતા. એમાં આપણા એક ચુસ્ત સત્સંગી બંધુ ડૉક્ટર મૃદુલભાઈ પારેખ એ પણ ત્યાં હાજર થયા હતા. હવે આ ડૉક્ટર દલજીત સિંહ પોતે આમ ઇન્ટરનેશનલ વિખ્યાતિ વાળા છે, દેશ પ્રદેશમાં લેક્ચર પણ થાય છે, પોતે કોન્ફરન્સ અટેન્ડ કરે છે. ડૉક્ટર મૃદુલભાઈને થયું કે આપણે એને આમંત્રણ આપીએ, બાણુમાં આપણો મોટો ઉત્સવ થવાનો છે ગાંધીનગર, તો ત્યાં ખાસ તમે પધારો, તમારું ફિલિસિટેશન આપણે કરીએ. ડૉક્ટર દલજીત સિંહ કહે છે કે મારો કાર્યક્રમ એટલો ભરચક હોય છે કે હું પોતે શીખ છું, છતાં પણ કોઈક શીખ ધર્મના કાર્યક્રમ આપણે નથી જઈ શકતો, તો તમારા માટે ક્યાંથી આવી શકું. એટલે એમને સવિને ના પાડી દીધી કે હું નહીં આવી શકું. પણ પછી જે પણ કંઈ વચ્ચેના ગાળો હશે એમાં સત્સંગ સંસ્થાની પ્રવૃત્તિઓ ઘણી બધી અમને જાણવા મળી અને એટલા બધા પ્રભાવિત થયા, સામેથી આવીને કીધું કે ના, મારે આવું છે તમારા ઉત્સવમાં. તો આપણે તો સહર્ષ સ્વીકારી કે આવો પધારો. ત્યાં ગાંધીનગર આવે છે, ઉત્સવ જોઈ છે, સમય ત્યાં નગર જોઈ છે, બાલનગરી જોઈ છે, અક્ષરધામ જોઈ છે, ખૂબ જ પ્રભાવિત થાય છે, અંતરમાં બહુ ગુણ આવે છે. બાપાને પછી મળવા આવે છે અને બાપાને મળે છે, ત્યારે બાપાને મળીને જ્યારે પાછા જાય છે ત્યારે ડૉક્ટર મૃદુલભાઈને શું કહે છે કે ઇતને સાલ કે બાદ મેં મેરે પિતાજી કે ગોદ મેં બેઠા હું, એસા અનુભવ સ્વામીજી કે પાસ હુઆ. આટલા મોટા ડૉક્ટરને પણ થાય છે કે વર્ષો પછી જાણે કે મારા પિતાજીને ખોળામાં ના બેઠો એવું મને અનુભવ થાય છે. એક નાસ્તિકને પણ આવો અનુભવ થાય છે કે સ્વામી બાપામાં જાણે કે મારા પિતા મને પાછા ના મળ્યા હોય. 1977માં 70ની સાલમાં આ ભાઈ પોતે પ્રસંગ કીધો, રમેશભાઈ બેંગ્લોર વાળા, એ પોતે ચુસ્ત નાસ્તિક, એટલે કે એમના ઘરમાં પોતે ભગવાન માને જ નહીં, એમના ઘરમાં વાઇફ ને બધા છોકરાઓ નાસ્તિક આસ્તિક ખરા. એમના ઘરમાં એક નાનું ઘર મંદિર પણ હતું, શંકર ભગવાન ત્યાં મૂર્તિ હતી. એ મૂર્તિ કેવી હતી, આમ ઊભી હતી અને હાથ જોડેલા, શંકર ભગવાને હાથ જોડેલા. એના વાઈફ બહુ કહે એમને કે તા આપણું ઘર મંદિર છે, છોકરા છે, તમે પગે તો લાગો, હાથ તો જોડો. એ કે હું શા માટે હાથ જોડું, કે શંકર ભગવાન મને હાથ જોડે છે. આવું પોતે કે આવા નાસ્તિક હે. એવામાં સ્વામીશ્રી ત્યાં પધાર્યા બેંગ્લોર અને પત્નીનો અત્યંત આગ્રહ કે આપણે સ્વામી બાપાને આપણા ઘરે પધરાવે, નાસ્તો આપણા ઘરે રાખીએ. આ ભાઈની જરા ઈચ્છા નહીં, લેશ માત્ર ઈચ્છા નહીં, પણ ઘર તરફથી આવો આગ્રહ હતો. એટલે પછી આ બોલાવે છે સ્વામી પાસે, સ્વામી ત્યાં આવે છે, બધા છોકરાઓ બધું ત્યાં આયોજન કરે છે. પછી પત્ની એનો બીજો આગ્રહ કે તમે બાપાને પગે લાગવા જાઓ, કે માન માન તો મેં ઘરમાં આવા દીધા છે ને પગે લાગવું મારે. પણ છોકરી સ્ત્રીને ત્યાં આગ્રહ હતો એવો, એટલે પછી પરાણે કમ અને બાપાના ચરણ સ્પર્શ કરે છે અને ચરણ સ્પર્શ કરતા જે ચોટ લાગી આમ ઝબકારો થયો, પેલા આમ કરંટ લાગે ને, ખબર નહીં કેવો ઝબકારો થયો એમને, આસ્તિકતાનો ઝબકારો થયો. ત્યારથી કંઈક થઈ ગયું કે આ પુરુષ કંઈક આમ જુદા લાગે છે, આમ આખા શરીરમાં ઝંઝાણાટી થઈ ગઈ, આ પુરુષ કંઈક જુદા લાગે છે. અને ધીમે ધીમે ધીમે સાંઈ બાપામાં વિશેષને વિશેષ આકર્ષણ થતું ગયું, સત્સંગનો રંગ લાગી ગયો, ચુસ્ત સત્સંગી બની ગયા. 12 વર્ષ પછી જ્યારે બાપા ફરી ત્યાં બેંગ્લોર પધારે છે 1989માં, ત્યારે આ પ્રસંગ આ રમેશભાઈ બાપાને કહે છે. બાપાની ગાડીમાં, એમની ગાડીમાં બાપા પોતે નંદી હોલથી પોતે ઉતાર આવતા હતા અને એમને યાદ કરે કે બાપા 12 વર્ષ પહેલાં આવો હું નાસ્તિક હતો, પણ જ્યારે આપના ચરણ સ્પર્શ ત્યારે મને આવો અનુભવ થયો. પછી પોતે કહે છે કે બાપા જ્યારે જ્યારે હું તમને જોઉં છું ત્યારે મારા અંતરમાં ઉમળકા આવે છે. મારા બાપુજી ધામમાં ગયા તો મને એવું લાગે છે કે મારા બાપુજી પાછા મળી ગયા છે મને. આવા નાસ્તિકના અંતરમાં સ્વામી છે, આવી રીતે પિતાના સ્વરૂપમાં પોતે પ્રવેશ કરી શકે છે. આવા તો અનેક પ્રસંગોને અનેક માણસોને બાપામાં આવા પિતાના અનુભવ થયા છે, પિતૃત્વના દર્શન થયા છે. ડૉક્ટર સ્વામી એક વાત કરે છે કે એકવાર એમની પાસે એક હરિભક્ત આવ્યા. એ હરિભક્ત આશીર્વાદ લેવા માટે આવ્યા કે સાહેબ મારા છોકરાને લગ્ન લેવાના છે. એટલે બાપ ડૉક્ટર સામેથી પૂછપરછ કરી અને પછી પૂછ્યું કે એમ કે કેટલો ખર્ચ થાય સામાન્યપણે આમ તો છોકરાને ભણાવવા માટે. એટલે ભાઈ કહ્યું કે સ્વામી આમ તો 15-17 લાખ જેવું થશે. ડૉક્ટર સાહેબ કે બરાબર છે. પ્રસંગ આખો બધો પતી ગયો, લગ્ન થઈ ગયા અને પછી એ હરિભક્ત ફરી પાછા મળવા આવ્યા ડૉક્ટર સ્વામીને. ડૉક્ટર સ્વામી યાદ હતું બાપા, ડૉક્ટર સ્વામી પૂછ્યું કે કેમ બધું આમ બધું પરાવર પતી ગયું ને પ્રસંગ, કે સ્વામી ફરી બધા રાજી થયા એકદમ. ડૉક્ટર સાહેબ પછી પૂછ્યું કે શું ખર્ચ થયો પછી 15-17 માં પતી ગયું. ના ના સ્વામી, તો થોડુંક આમ આ બધું થોડુંક વધ્યું, બધા સગાવાલા વધી ગયા, જાન આવી, પછી આમ કર્યું, ભોજનમાં થોડુંક આવડ 2-3 મિષ્ટા વધાર્યા, તો કેટલું થયું? તો સ્વામી વધારે તો નહીં પણ 35-40 લાખ જેવું થયું હશે. ડોક્ટર સ્વામી કે તમે 15-17 વાત કરતા હતા અને 35-40 અડ્યું, મોર દેન ડબલ, આટલો બધો ખર્ચ ક્યાંથી થયો? પ્રશ્ન શું પૂછે છે? આટલો બધો ખર્ચ? પેલા ભાઈ જવાબ શું આપે છે? પણ સ્વામી પ્રસંગ શોભી ગયો ને. જવાબ શું છે અને પ્રશ્ન શું છે? પિતાજીને લાગતું નથી કે મેં મારા છોકરા માટે બહુ ખર્ચ કરી નાખ્યો, બહુ કરી નાખ્યો. બીજો પ્રસંગ ડૉક્ટર સ્વામી કહે છે, પોતે વહેલી સવારે ત્યાં અમદાવાદ મંદિરમાં પ્રદક્ષિણા ફરતા હતા. એમાં એક પ્રદક્ષિણા ફરતા ફરતા એક હરિભક્ત આવે છે ને, એકદમ આનંદમાં આવે છે. બાપા ડૉક્ટર સ્વામીને મળે છે અને પહેલી જ વાત પગે પડે કે સ્વામી પહોંચી ગયા. કોણ પહોંચી ગયા? ક્યાં પહોંચી ગયા? ધામમાં પહોંચી ગયા? કે નાના સ્વામી, કે મારો દીકરો અને એની વહુ એ પોતે અમેરિકા પહોંચી ગયા. કેમ અમેરિકા પહોંચી? કે ક્યાં પહોંચ્યા? કે અહીંયા ત્યાં ગોઠવાઈ ગયા. કે કેવી રીતે? કે એક નંબર કે બે નંબર? કે સ્વામી બે નંબર જોઈએ ને અત્યારે તો. તો કે કેટલા આપવા પડ્યા? કે સ્વામી 36 લાખ. 36 લાખ? કે સ્વામી પહોંચી ગયા ને. પણ એના મનમાં એવું જરાય થતું નથી કે મેં મારા દીકરા માટે આમ આટલો તો મેં ખર્ચ કર્યો. પિતાને એવું જ લાગ્યા કરે છે કે હજી મારા છોકરા માટે હું શું કરી નાખું, આમ આમ હજી મારા માટે તો આમ એને પ્રાણ પાથરી દઉં, એવું હંમેશા થયા કરે છે. એમ સ્વામીશ્રીના મનમાં પણ એવું જ રહે છે કે મારા છોકરા માટે હું શું કરું. દરેક પિતાને એવું થાય છે ને કે મારા છોકરાને હું સારામાં સારું ભણાવું. તો સ્વામીશ્રી પણ જો આપણે ના જોયું સંતોને કઈ રીતે ભણાવે છે, સારંગપુરમાં બેંગ્લોરમાં ભણાવ્યા. યુવકો કિશોર જે પણ કે સ્વામી બાપા પાસે આવે એ પણ એ જ આશ્રય આપે કે સારામાં સારું ભણો, તાર માતા પિતાનું નામ કાઢો, સંસ્થાનું નામ કાઢો, યોગ્યપણું નામ કાઢો. અને ક્યારેક તો પોતે સાક્ષાત રીતે પણ કદાચ ફી ભરી હોય અને પોતાને આમ દત્તક લઈને પણ એમ ભણાવ્યા હોય, એવું પણ આપણે જોવા મળે છે. પિતાને થાય કે મારા છોકરાને સારા સારી રીતે સ્વાસ્થ્ય સારું રહે, એના માટે સ્વામીશ્રી પણ કેટલી સંભાળ લે છે. કેટલા બધા પ્રસંગ આપણે જોઈ ગયા. સ્વામી પણ મનમાં થાય, પિતાને મનમાં થાય કે મારા છોકરાને સારામાં સારી રીતે એને રમકડા આપવું, એને બરાબર સજ્જ કરી દઉં, એને બરાબર ભણાવું, એને પરદેશ મોકલું. સ્વામી બાપાના જીવનમાં બરાબર એવું જ જોવા મળે છે. એ બરાબર તૈયાર થઈ જાય, પછી તૈયાર થયા પછી પણ લગ્ન બરાબર થઈ જાય. સ્વામી બાપા પણ લગ્નના પ્રસંગો જોયા. ક્યારેક કોઈને બાપના હૈયામાં સ્ત્રી છે તો પણ આવે છે, સાધુના હૈયામાં ભગવાન છે તો ભગવાન આપે છે. સ્વામી બાપા દીક્ષા પણ આપી છે. બાપાને દીકરાના મનમાં એમ, પિતાના મનમાં એવું હોય કે મારો છોકરો કેવો તૈયાર થઈ જાય, આમ સ્માર્ટ હોય. અને સ્વામીના મનમાં એવું છે કે મારા સંતો હરિભક્તો કાર્યકરો એવા તૈયાર થઈ જાય. બાપા જે બોલેલા કે દરેકને ભગજ જેવી સ્થિતિ કરાવી દેવી છે, મારો સાધુ ક્યારેય પાછો ના પડે, એ પણ બધા દર્શન આપણે જોયા. બાપ પિતાજીના મનમાં એવું જ હોય કે મારો છોકરો આમ કેવો આમ દીપી ઉઠે. પિતાજીના મનમાં કેવી બધી એમ્બિશન્સ બધા હોય, આકાંક્ષા હોય, મહત્વાકાંક્ષા હોય કે મારા છોકરા કેવા તૈયાર થાય, તને મને બધા સુખી થઈ જાય, એકદમ સેટ થઈ જાય. એમ સ્વામીશ્રીના મનમાં પણ એવું જ હોય છે. બાપાએ આપણા બધા માટે બહુ જ એક મોટી મહેચ્છા છે, એક બહુ જ મોટી કલ્પના છે કે આપણે કેવા તૈયાર કરવા છે. સ્વામી બાપાએ આપણા બધા માટે પ્રાર્થના કરી છે. આજથી 54 વર્ષ પહેલાં બાપાએ પ્રાર્થના કરી હતી. બાપાને જ્યારે બાપાની જ્યારે પ્રમુખ પદે રૂપે જ્યારે વરણી થઈ ત્યાંબલીવાડી પોળમાં, અને એ બાપાની જે પ્રાર્થના છે ને, અદ્ભુત પ્રાર્થના છે. આપણે જે મારા નબે વરદાન આપણે કહીએ છીએ ને, આમ એની બાજુમાં ઊભી રહે એવી આ બાપા પ્રમુખ સેમારની પ્રાર્થના છે. એમાં ખાલી એક જ અંશ જ વાંચું છું. બાપા શાસ્ત્રીમાં જ આગળ કેવા આશીર્વાદ માગે છે. બાપા પોતે કહે છે, આપના સમગ્ર આશ્રિતો તન મન ધનથી સુખ્યા રહે તો લોકમાં તેમની કોઈ પ્રકારનો કષ્ટ કે દુઃખ ના આવે, અને સુખેથી સ્વામીશ્રીનું ભજન કરી એવા આશીર્વાદ હું માગું છું. સ્વામીશ્રી પોતા માટે કેવા આશીર્વાદ માગે છે? પોતા માટે નહીં, કે તમારા આશ્રિત માટે, તમારા આપના સમગ્ર આશ્રિતો તન મન ધનથી સુખ્યા રહે તો લોકમાં તેમની કોઈ પ્રકારનું કષ્ટ કે દુઃખ ના આવે, અને સુખેથી સ્વામીશ્રીનું ભજન કરી શકે તેવા આશીર્વાદ માગું છું. સ્વામીશ્રી આપણા બધા માટે પહેલેથી માંગી લીધું છે કે મારા આશ્રિતો તને મને દો કે સર્વથા પોતે સુખી રહે. આ પિતાનો એક કાયમનું અંતરમાં સ્થાયી ભાવ છે, મારા છોકરા બધા સુખી થાય. આવા જ્યારે બાપાના પિતાના દર્શન કરીએ છીએ ત્યારે આપણે લાગે કે જેમ માં એ માં એમ પિતા એ પિતા. પિતાનો જે પ્રેમ છે ભલે કદાચ જુદો હોય, પણ એ પ્રેમ એક વિશિષ્ટ પ્રકારનો પ્રેમ છે. પિતાનો પ્રેમ છે, પિતાનું જે પ્રોત્સાહન છે, પિતાનું જે પીઠબળ છે, પિતાની જે પ્રેરણા છે, પિતાનું જે પિતૃછાયા છે, આ અનેક અનેક જે પિતાના જે સ્વરૂપ છે એ પિતા સિવાય કોઈ ના પૂરું પાડી શકે. એ ન તો પૈસા, ન તો કોઈ પદાર્થ, ન તો કોઈ બીજા કોઈ માણસ. પિતાનો જે રોલ છે એ અજોડ રોલ છે, એમ એની કોઈ બદલીમાં એને અવેજીમાં કોઈ ના આવી શકે. અંતમાં એક નાની વાર્તાથી આપણે આ પ્રકરણ પૂરું કરીએ. આનંદ મલકરાજ નામના એક પંજાબી લેખક છે, એમ એક નાની વાર્તા લખી છે, એનો અંગ્રેજી અનુવાદ થયો હતો. એ વાર્તાનું નામ છે ધ ફેર, એટલે કે મેળો. એમાં એક પિતા અને છોકરાની વાત છે, બહુ નાની વાર્તા છે પણ બહુ મર્મસભર છે. એક ગરીબ પિતા પોતાના છોકરાને એકવાર એક મેળામાં લઈ જાય છે, અને પિતાનો બહુ ઉત્સાહ હોય છે. એનો નાના બાળકનો હાથ પકડીને બધે ફેરવે છે, અમુક રાઇડ્સમાં બેસાડે પણ છે, એને જમાડે પણ છે. પણ બાળકનો સહજ સ્વભાવ હોય છે, એ બધું જ્યાં જ્યાં જોઈ ત્યાં એને થાય છે કે બાપા મારે આ ખાવું છે, મારે આ જોવું છે. જ્યાં જ્યાં જાય, કારણ કે જ્યાં જાય ત્યાં કોઈક તો કંઈક કંઈક ખાતું હોય. બાળક એવું નથી સમજતો કે આ બધા માણસો જે હું જુદી જુદી જગ્યાએ જુદી જુદી રાઇડ્સમાં જોઉં છું બધા જુદા છે, કે આ જગ્યાએ આ માણસ બેઠો છે, આ જગ્યાએ આ ખાય છે, આ જગ્યાએ આ બેઠો છે. પણ એટલે એવું છે કે મારે બધું જ કરવું છે. બધા માણસો કે બધું થોડું ખાઈ શકે, મેળામાં બધા જ રાઇડ્સમાં થોડા બેસી શકે. પણ બાળકના મનમાં ઈચ્છા જાગે કે ના, મારે બધું જ કરવું છે. એટલે પિતાની જેટલી કંઈ પહોંચ હતી એટલી રાઇડ્સમાં બેસાડે છે, બે ત્રણ રાઇડ્સમાં થોડુંક કેમ ખવડાવે જ પણ છે, નાસ્તો પણ કરાવે છે. પણ છોકરાની ઈચ્છા હંમેશા અનલિમિટેડ હોય છે, અને પિતાજીની પહોંચ એ લિમિટેડ હોય છે. છોકરાઓ જીત પકડે છે. પેલો બાળક કહે છે કે પાપા મને ટોળા ટોર પર બેસાડો ને, મારે ટોળા ટોર પર બેસવું છે. પછી કહે છે મારે ડ્રેગન ઉપર બેસવું છે, મારે આ ચોકડા ઉપર બેસવું છે. પછી કહે મારે પાઉંભાજી ખાવી છે, મારે આઈસ્ક્રીમ ખાવો છે, મને કોકોકોલા પીવી છે. આખું લિસ્ટ ત્યાં રજૂ કરે છે. પણ પિતાજી બિચારે કહું મને પણ ના પાડવી પડે છે. છોકરો રડવા માંડે છે કે ના, મારે ખાવું જ છે, મારે આ બેસવું જ છે, મારે આ જોઈએ જ છે. અને ગિરદીમાં ને ગિરદીમાં પછી તો એવું બને છે કે છોકરાનો હાથ છે ને એ છૂટો પડી જાય છે. એટલે કે છોકરો છે ને ભૂલો પડી જાય છે, વિખોટો પડી જાય પિતાજીથી. અને આટલી મોટી ગિરદી બધી હોય આખા મોટા આ મેળામાં, અને છોકરો એકદમ ખોવાઈ જાય છે, એકલો પડી જાય છે. અને પછી જે રુદન એનું શરૂ થાય છે, આમ રડ્યા જ કરે, એક ખૂણામાં આવીને એવું રડ્યા કરે છે. પિતાજી મળતા નથી, આટલા મોટા બધા માણસ અજાણ્યા ભૂમિ આખી, કોણ કોને મળું, કોને વાત કરી. એવામાં કોઈ સજ્જન હશે ત્યાં આવીને એને મળે છે કે કેમ બેટા, કેમ રડે છે, શું થયું, મમ્મી પપ્પા ક્યાં છે. અને પછી પેલું બાળક કહે છે કે પપ્પા મળતા નથી, પપ્પા ખોવાઈ ગયા છે. બાળકને હોય કે પપ્પા ખોવાઈ ગયા છે, ખોવાઈ તો પોતે ગયો છે, કે મારા પપ્પા ખોવાઈ ગયા છે. તો પેલા સજન કે નહીં બેટા, તું રડીશ નહીં, હમણાં તારા પપ્પા મળી જશે, આપણે હમણાં તને શુદ્ધિ આપે તારા પપ્પાને. આવું કહે છે, પેલો છોકરો રડવાનું બંધ કરતો જ નથી. સજ્જન કહે છે કે બેટા રડીશ નહીં, છાનો રે, હમણાં પપ્પા મળી જશે, તું ચિંતા ના કરીશ. ચાલ તને શું જોઈએ છે, તારે ટોરા ટોર પર બેસવું છે. છોકરે કહે ના. પેલા સજ્જન કહે છે કે તારે ડ્રેગન ઉપર બેસવું છે. છોકરો કહે ના. પેલા ભાઈ કહે છે કે તમારે ચકડા પર બેસવું છે. કે ના. કે તારે કંઈ ખાવું છે, તારે પાઉંભાજી ખાવી છે. કે ના. તારે આઈસ્ક્રીમ ખાવું છે. કે ના. તારે પેપ્સી પીવું છે. કે ના. કે તારે જોવે છે શું. તો બાળક શું કહે છે, મને મારા પપ્પા જોઈએ છે. પપ્પા હતા ત્યારે બધા આના માટે જ રડતો હતો કે મને આના પર બેસવું છે, મારે આ ખાવું છે, મારે આ જોવે છે. પણ પપ્પા હતા ત્યારે ને, પપ્પા ના હોય તો બીજું કશું કામનું નથી. એમ કદાચ સ્વામી અહીંયા હોય, આપણે સત્સંગમાં આવ્યા છે, એટલે કદાચ આપણે માંગીએ કે સ્વામી હવે દીકરો આપણને હવે બહુ વર્ષ થઈ ગયા, હવે પાણું બંધાય એવું કંઈક કૃપા કરો. સ્વામી હવે કેટલા વખતથી સ્કૂટરમાં ફરીએ છીએ, કંઈક ગાડી થાય એને કંઈક આશીર્વાદ આપો. સ્વામી હવે નોકરીના હવે તમે થાકી ગયા, કંઈક પોતાનો ધંધો થાય એના માટે આશીર્વાદ કરો. સ્વામી છોકરાને પરદેશો મોકલો છે, કંઈક વિઝાનો કંઈક ઠેકાણું પડી જાય, જો છોકરાઓ ભણવા લાયક થયો સ્વામી, કંઈક તમારી નજરમાં કંઈક છોકરી હોય તો કહેજો ને. આપણે માગશું, વાંધો નહીં, માગું જ, અહીંયા માગું. પપ્પા હોય ત્યારે, સ્વામીજી છે એમની પાસે માગું. છોકરો હોય થોડું કંઈ પાડોશી પાસે જેને માગે કે અંકલ મને ખાવાનું આપો ને, મને ભણાવો ને, ત્યાં કહેવા જાય. એમ આપણા ધણી, આપણા સ્વામી, આપણા જે માલિક, આપણા પિતાજી સ્વામીજી છે એમની પાસે માગું. સ્વામી છે તે ત્યારે આપણે માગી શકીએ છીએ ને, ત્યારે ભલે આપણે રડીએ કદાચ. પણ જ્યારે સ્વામીજી નાય તો કોની પાસે માગું, શું માગું. માગી માગીને આ જ માગવાનું છે કે મને મારા પપ્પા જોઈએ છે, મને મારા સ્વામી જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. આપને એવા સાચા સ્વામી મળી ગયા છે. સ્વામીના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે આપ અમારા માટે સાચા પિતા બન્યા છો, અમે પણ તમારા સાચા અર્થમાં પુત્ર બન્યા. અહીંયા આપણે કમને પણ તમે એવા પિતાનું આપણે અહીંયા અહીંયા અંત લાવીએ છીએ, અહીંયા વિરામ આપીએ છીએ. ઘણા બધા લક્ષણો છે, પણ બીજા બધા ઘણા બધા પણ પાત્રોને આપણે જોવાના છે. એમાં પણ ખૂબ જ સારા સ્વામીશ્રીને આપણા દર્શન થાય છે. હવે આવે છે બંધુ. તમે એવો બંધુ, બંધુ એટલે સંબંધી, કોઈક સ્વજન. સ્વામીશ્રી આપણા સાચા અર્થમાં સ્વજન કેવી રીતે બન્યા છે, આપણા સંબંધી કેવી રીતે બન્યા છે? આપણે પણ કોઈકને કોઈને સ્વજન છે ને, આપણે પણ કોઈના પોતાના માન્યા છે, મારા છે, અને સ્વામી પણ પોતાના આપણે માને છે. પણ એમાં ફેર શું છે? જો આપણામાં જે મારાપણું છે ને, મમત્વ કે આ મારું સ્વજન છે, એ કેવું છે? અહીંયા કોઈક છોકરાઓ રમતા હોય, ત્રણ ચાર પાંચ છ છોકરાઓ, તો આપણી દ્રષ્ટિ પહેલાં કોને આપણે પડશે? જો આપણો છોકરો એ પાંચ છ છોકરાને આમ ટોળીમાં બધે રમતો હોય, આપણી દ્રષ્ટિ પહેલાં એમ ત્યાં જશે કે આ જો અમારો છોકરો રમે છે. કોઈક ફોટો હોય તો પહેલાં દ્રષ્ટિ કદાચ આપણે ફોટામાં છું તો પહેલાં દ્રષ્ટિ આપણે પણ જશે કે જો હું છે ને, જો આ યોગી શતાબ્દીમાં પણ હું પાણી વિભાગમાં હતો, અત્યારે ફૂડ સ્ટોરમાં વિભાગમાં હતો, આપણો ફોટો ત્યાં જાય, આપણો દ્રષ્ટિ ત્યાં ફોટા ઉપર જાય. કદાચ આપણે ના હોય હાજર તો ફોટામાં આપણે ગોતીએ કે મારો દીકરો ક્યાં ગયો, કે જો સ્વામી અમારા જમાઈ છે, અમારા વેવાય છે, અમારા અમારા અમારા ભાણો છે, એમ કહીને આપણે પોતાના સંબંધીને આપણે દ્રષ્ટિમાં રાખીએ છીએ. કારણ કે આપણો ફેમિલી છે. કદાચ આપણે અહીંયાથી કોઈક બહાર જઈએ, અથવા ઇવન આપણે અહીંયા વડોદરા શહેરમાં જ આપણે શું થાય કે આ અમારા કારેલી બાગના કાર્યકર છે, આ મારા કારેલી બાગ અમારા પ્રમુખ સ્વામી નગરના આ સ્વયંસેવક છે, અત્યારે અમારા વિસ્તારના પારાયણ ચાલે છે, આ આ તમારા વિસ્તારમાં અને આ અમારા વિસ્તારમાં. એક શહેરમાં પણ આપણે એવું લાગે કરે છે. કદાચ આપણે પોતાના ગામમાંથી બહાર જઈએ તો પણ એમ લાગે કે આ અમારા કુટુંબના છે, આ અમારી નાતના છે, આ પટેલ છે, આ શાહ છે, આ દરબાર છે, આ બ્રાહ્મણ છે. નાતમાં પણ આપણે પોતાનું પણ લાગે. અથવા તો આપણ એલેમ્બિકમાં કામ કરે છે, આપણ બધે કોન્ટ્રાક્ટર છે, આપણા જે પણ કંઈક સર્કલમાં આવતું હોય તરત એ મારા પણ ત્યાં આપણે અનુભવ થાય છે. આપણે થોડાક બહાર જઈએ, કદાચ આપણે કોઈક માનો કે કંઈક શિબિરમાં જવાનું થાય, મોટી શિબિરમાં આપણે કાર્યકર હોય અને આપણે શિબિરમાં જવાનું થાય, ત્યાં તો ઝોન વાઇઝ બધું શિબિર હોય ને, કે વડોદરા એક, વડોદરા બે, સુરત એક બે ત્રણ, બોમ્બે અથવા સાઉથ ગુજરાત, એમ એમાં પણ લાગે કે હવે આપણે આ ઝોનમાં આપણે આવ્યા, એટલે આ બાજુ આપણે બેસવાનું, હવે અમારું ઉતાવળ આ બાજુ છે, અમારે જમવાનું આ બાજુ, અમારી રજૂઆત આ તારીખે છે. આપણા ઝોનમાં પણ આપણે માળાપણું લાગે. આપણે કદાચ ગુજરાતથી બહાર જઈએ તો પણ સંતો વાત કરતા હતા કે જ્યારે આ ભક્તિ સાગર સ્વામી, ભદ્ર સ્વામી બધા ત્યાં બેંગ્લોર ભણવા માટે ગયા, બેંગ્લોર તો આપણે સાવ જુદું જ લાગે, એમ તો ભાષા બી દેવી અડબંગી, ત્યાં કોઈ ગુજરાતી તો ના સમજે, હિન્દી પણ ના સમજે, અંગ્રેજી પણ સાવ તૂટેલું ફૂટેલું બોલે, આપણે આમ આમ કંટાળો આવે કે આની સાથે વાત કેવી રીતે કરવી. આમાં મેન્ટાલિટી આખી, ભારત એટલું મોટો દેશ છે ને કે સાઉથ ઇન્ડિયન નોર્થ ઇન્ડિયા આમ તદ્દન જુદા દેશ ને, એવું આપણે લાગે ભારત આખું સ્વયં એક ખંડ છે એવું આપણે લાગે. પણ ત્યાં સંતો વાત કરતા હતા કે કદાચ કોઈ ભૂલે ચૂકે પણ ગુજરાતની નંબર પ્લેટ વાળી કોઈ ગાડી મળી જાય ને, જી જે તમ આનંદ, ઓહો ગુજરાતની ગાડી જાય, આપણી ગાડી ગઈ, હવે ભાઈ આપણે ઓળખતા નથી, કશું નથી, પણ ગુજરાતની ગાડી ગઈ, આપણે બહાર આવ્યા, એટલે આપણું હજી સર્કલ તો નાનું જ રહ્યું છે, વધારે આપણે બહાર આવ્યા પણ આપણું સંકલ્પ મોટું થયું, પણ હજી મોટા કરતા નાનું જ છે ગુજરાતમાં. અને કદાચ પરદેશ જાય તો અને ન્યુયોર્કમાં કે લંડનમાં કોઈ ઇન્ડિયન મળી જાય, ઓહો જો ઇન્ડિયન હે આપણો ગયો, ને પણ ગુજરાતી હોય, ગુજરાતી આવડે તમને, ઓહો ચાલો અમારે ઘરે આવો, ત્યારબાદ શાકરોટી જમાડશું તમને. એમ આપણું માણુંપણું છે હંમેશા લિમિટેડ છે, સીમિત છે. મહાપુરુષો માટે વસુદૈવ કુટુંબકમ, એમના માટે સંપૂર્ણ આખું જગત એ પોતે પોતાનું માને છે. એમનામાં આવા કોઈ નાત જાતના કે કોઈ વ્યવસાયના કે કોઈ શહેરના કોઈ સ્થળના કે સમયના એવા કોઈ ભેદભાવ નથી. એ તો સમગ્ર વિશ્વને પોતાનું માની શકે છે. હી હેઝ અ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લિવ. સ્વામીશ્રી હૃદય એટલું વિશાળ છે કે આખું વિશ્વ એમાં પોતે સમાઈ શકે છે, એમને સ્થાન આપી શકે છે. સ્વામીશ્રી આવી રીતે દરેકે દરેકને પોતાના સ્વજન માને છે, દરેકના બંધુ છે, અખિલ બ્રહ્માંડના પોતે બંધુ માન્યા છે. એટલા માટે સ્વામીશ્રી દરેક જગ્યાએ પોતાનું ઘર માની શકે છે, દરેક વ્યક્તિને પોતાના સંબંધી માની શકે, નિકટના માની શકે છે. એટલા માટે પોતે આવા નજીકથી બધા સાથે જોડાઈ શકીએ છીએ. એક બે પ્રસંગ આપણે આજે જોઈએ. સ્વામીશ્રી કેવા નજીકથી બધા હરિભક્ત સાથે ઓતપ્રોત થઈ ગયા છે, પોતાએ માને છે. સ્વામીશ્રી ત્યાં, આ તો બહુ જ પહેલા વર્ષો પહેલાંનો પ્રસંગ છે, લગભગ 70ના દાયકાનો આ પ્રસંગ છે. સ્વામીશ્રી રાજકોટ હતા અને ત્યાં એક આપણા હરિભક્ત દુર્લભજી, સાવ સામાન્ય પરિસ્થિતિ એમની, સાવ સામાન્ય ઘર એમને. એ વખતે રાજકોટમાં એક નવું ઘર ભાડે લીધું હતું, પોતાનું ઘર તો નહોતું જ, ભાડે લીધું હતું. અને એવામાં હજી તો રહેવા જ આવ્યા હતા, બધા ઘરનો જે કંઈ સામાન હોય, સોફા ને બીજી ઘરઘંટી ને ફ્રીજ ના ને તેને બધું આ માનમાં હજી લાવ્યા હતા. અને એવામાં આપણા એક ત્યાંના કાર્યકર ઘનશ્યામભાઈ પારેખ, એમને ત્યાં દુર્લભજી કાકાને કીધું કે તમે બાપાને બોલાવો ને તમારા ઘરે પધરામણી કરવા માટે. ઉત્સાહમાં ઉત્સાહમાં તો એમને હા તો પાડી દીધી. એટલે બાપા ચાલીને, એ વખતે જૂના મંદિરમાંથી ચાલીને ત્યાં એમના ઘરે પધારે છે. હવે ઘરમાં તો કોઈ વ્યવસ્થા જ નહીં, હમણાં માનમાન પોતે આવેલા રહેવા માટે. એટલે એક પેલા લોટના ડબ્બા ઉપર સ્વામીશ્રીને ત્યાં બેસાડે છે, સંકોચતા સંકોચતા, કારણ કે હવે બાપા માટે કંઈ આસન કરવાની ગાલી છે પાથરનો, એવું તો કંઈ વ્યવસ્થા હતી જ નહીં. પણ સંકોચતા એમને ત્યાં લોટના ડબ્બા ઉપર સ્વામીશ્રીને બેસાડે છે. ને બહુ જ અમદાવાદ દિલગીર છે કે સ્વામી બાબા મારા ઘરે આવ્યા પણ આવું મેં કર્યું. એટલે ઘનશ્યામભાઈ પારેખ બાપાને કહે છે, બાપા દુર્લભજી કાકા બહુ આમ બિચારા નારાજ થઈ ગયા કે કેમ કે તમે એમના ઘરે પધાર્યા પણ લોટના ડબ્બા ઉપર તમને બેસાડ્યા. સાહેબ શું બોલે છે કે દુર્લભ કે તું એ મારો છે ને આ ઘરે મારું છે, એમાં સંકટ શું, એમાં સંકોચ શું રાખવાનો, તું એ મારો છે ને આ ઘર પણ મારું છે, હું ઘરે આવ્યો છું, એમાં ક્યાં મોટી વાત થઈ છે. એમ સાહેબ બાપા એ વખતે પણ એક હરિભક્તને પોતાનો પોતાપણામાં એ સમાવી લે છે. સ્વામીશ્રી લંડન હતા, એક કુટુંબ છે, સાંઈ બાપા સાથે બહુ જ પ્રેમ હેત પ્રેમથી પોતે જોડાયેલું છે. અને બાપા અવારનવાર જ્યાં જ્યાં જાય ત્યાં આ ખાસ કુટુંબને યાદ કરે. હવે કુટુંબ મોટું છે, એમાં કંઈક કારણોસર કંઈક વચ્ચે કંઈક અંટસ બધું પડી ગયું, બે પક્ષ પડી ગયા. અને બે દિવસ સુધી સ્વામીશ્રી લોકોને ઝઘડા મટાવ્યા, બે દિવસ સુધી આમ રોજ એક બે સેશન થયા કરે. અને જ્યારે બધું આખો લોકોનું જે સમાધાન થઈ ગયું, સમાધાન થયું ત્યારે બે પક્ષ ભેગા થઈ ગયા અને સ્વામી બાપાને આમ હાથ જોડીને માફી માગે છે કે સ્વામી તમારો ઘણો સમય મેં લીધો, બહુ ભીડો તમને આપ્યો. ત્યારે એ વખતે બાપા પોતે કહે છે કે આમાં માફ કરવાનું હોય નહીં, આ બધું અમારું જ છે. સ્વામી બાપાને નામ બોલે છે, અટક બોલે છે કે આ કુટુંબ એ આપણું છે, એ આપણું જ કુટુંબ છે, તમારા પ્રશ્નો પણ અમારા પ્રશ્નો છે, આ કુટુંબને અમે અમારું ઘર માન્યું છે. સ્વામીશ્રી આવા કેટલાય હરિભક્તોના પ્રસંગમાં આવીને કેટલા કુટુંબમાં પોતાનું જ્યારે કુટુંબ હોય એમ માનીને પોતે આવી રીતે આગળ વધ્યા છે. આવા તો બીજા કેટલાક પ્રસંગો છે, એક નવો આખો વિષય ત્યાંથી શરૂ થાય છે, એટલે આપણે પ્રસંગો આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 14મું નિર્વિકલ્પ સમાધિનું, સમાધિમાં બધા ઘણા છે, કરવા જરૂર નહીં. સ્વામિનારાયણ હરે. સંવત 378 ના ભાદરવાસદી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢરાબદ્ધે દાદા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારડે ઓરડા નિવાસી ઉપર વિરાજમાન હતા. ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓળી હતી, ને મસ્તક ઉપર શ્વેત ફેટો બાંધ્યો હતો, ને તે ફેટા ઉપર રાતા કર્ણિકાના પુષ્પનું છોગું વિરાજમાન હતું, અને સુંદર કુમકુમનું ચાંદો ભાલની વિશે વિરાજમાન હતો. ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આજે રોજ તો ભાલે તિલક ચાંદલો કરતા હશે, પણ આ વિશેષ કેમ લખ્યું? ફેટાવર અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલ વિશે વિરાજમાન હતો, અતિશોભા લખનાર હોય એને ગમી ગયું છે એટલે લખ્યું. પછી મુક્તાન સ્વામી પૂછ્યું, જે ભગવાનના સ્વરૂપને વિશે જે સંતદાત્મકપણાને પામે છે તે સમાધિ કહીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? મુક્તાન સ્વામી પૂછ્યું છે કે મહારાજ, એવી સમાધિ હોય નિર્વિકલ સમાધિ, તે એનો સમાધિ કરીને જ થાય છે કે બીજો ઉપાય પણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે સંત જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે મેં કહ્યું તે યથાર્થ જાણ્યું હોય, તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય, જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી તે લીમડો હશે કે નહીં હોય. મહારાજે સરસ સુંદર દ્રષ્ટાંત આપ્યા, એકદમ સાદું સરળ સચોટ બેસી જાય એવું મનમાં, કે આપણે લીમડો હોય, ઉપર લીમડો જતો એટલે મહારાજે લીમડાને દર્શન કે બીજો વૃક્ષ પણ, એટલે ટૂંકમાં કોઈ ઝાડનું વૃક્ષનું આપણે નિશ્ચય હોય તે એકવાર જાણી લીધું પછી કહેવું ના પડે. અને કઈ સચોટ વાત છે, એકવાર લીમડો લીમડાનું વૃક્ષનું જાણી લીધું પછી ક્યારેય જરૂર પડતી નથી કે આ લીમડો હશે કે નહીં હોય, એવો સચોટ નિશ્ચય થાય છે. તો મહારાજ કે એવી રીતે જ, એવી રીતે જ જે ભગવાનના સ્વરૂપને વિશે એવી દ્રઢ પ્રતીતિ થાય, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે મેં કહ્યું તેવું કથા જાણ્યું હોય, તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય, એમાં ઉત્થાન રહે જ નહીં, પણ ભગવાનના સ્વરૂપને વિશે રહે છે. ભગવાન જો જીવબાન લાડુબાને પણ રહી ગયું, એકવાર માર સૂતા હતા અને ગોદડી ભરી અને સુગંધ દુર્ગંધ આવી, તો મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી જો જો શું આ ભરે છે, તો એ લોકોએ કહ્યું કે મહારાજ આ ગોદડી સરગી છે, ખૂણો સરગ્યો છે, એની વાસ આવે છે. તો જીવબાન લાડુબા બોલ્યા કે મહારાજને ક્યાં પડી છે ને, કોનું ભરે છે ને કોનું છે, એ ભૂલી ગયા, એવું છે. એટલે ઝીણું ઝીણું મનુષ્યભાવ રહેશે જ, બધા ગમે એવું હોય ને, તો એટલે મહારાજે કહું કે એકવાર જાણી લીધું ભગવાનનું સ્વરૂપ છે પછી ક્યારેય ફેરફાર ન થાય. લીમડો સુકાઈ જાય, ડાળખા હોય તોય લીમડો લીમડો ધરે. ભગવાન બધી એવી રીતે ગમે એવો નિરુત્થાન પડે, નિરુત્થાન પડે, એમાં હલે નહીં, ડગમગ ના થાય, સ્વરૂપને વિશે દ્રઢતા રહે, એવી દ્રઢતા રહે ને કે એને કંઈ પૂછવું જ ના પડે. અને મહારાજે કહ્યું કાલે મેં સ્વરૂપ કહ્યું એવું તમારે હોય તો કાલે મધ્યનું તેરમું હતું તેજનું, એમ બધે મહારાજ વાત કરે છે. મુખ્ય તો કે આ જે સ્વરૂપ તમે જુઓ છો એ જ હું છું. અને મહારાજે કહ્યું કદાચ એવું ના મનાય તો મહારાજ એ સ્વરૂપને જુએ છે એ રીતે માનજો. પણ આ મહારાજ આડકતરી રીતે પણ મારા આ જ વાત કરે છે કે તમે સ્વરૂપમાં એવી દ્રઢ પ્રતિતિ આવે છે, તે જ સમાધિ છે. બીજી સમાધિ વાત નથી. આ સ્વરૂપને વિશે એવી દ્રઢતા રહે કે કોઈ દિવસ તમારે બદલાય નહીં, તે એ મહારાજે કહ્યું કે આપ ઘણી વાર આપણું ધાર્યું થતું હોય ને ત્યારે આપણને ગમે, આપણું ધાર્યું ના થાય ને કદાચ જરાક ફેરફાર થાય તો અભાવ અવગુણ આવી જાય. શરીક રહે, જાજુ ના રહે, જેવું જ્ઞાન એ પ્રમાણે નીકળી જાય અને રહેણી. તો મહારાજે કહ્યું પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે ભગવાનનું સ્વરૂપ જો કાલે મેં કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય, જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જ્યાં લીમડો હશે કે નહીં હોય. મનુષ્ય રૂપે દેહમાં વર્તે એટલે બધું ઘણી સંભાવના, આપણને મનુષ્ય ભાવ આવે જ. ઝીણું ઝીણું રહેતું હોય ઉપર તો સળંગ બધું રહે, માર દિવ્ય છે આ છે, પણ ઝીણું ઝીણું એમ કે હવે મનુષ્ય દેહ ધારણ કર્યું છે તો મનુષ્ય રીતે ના કરે તો શું કરે. એક બાજુ આપણે કહીએ છીએ અને ભગવાને કેટલી કૃપા કરી, કેટલી કૃપા કરી મનુષ્ય દેહ ધારણ કર્યું, નહીં તો એમને શું જરૂર હતી. અક્ષરધામ પોતે નિરાતે બેઠા, પણ આપણા કલ્યાણ માટે, કેવળ આપણા કલ્યાણ માટે, લાખોનું મોક્ષ કરવા માટે ભગવાન પ્રગટ થયા અને મનુષ્ય રીતે કર્યા. તો આપણે પણ એ મનુષ્ય રીતે કર્યા, એમાં દીવ ભાવ રાખવાનો. અને પછી એ તો રહે, પણ એમાંય મનુષ્ય ભાવ મનુષ્ય ચરિત્ર કરે, એમાં દીવ ભાવ રહેતો નથી, ઉડી જાય. અને શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સાહેબમાં બધામાં એવું થયું છે, આપણે કંઈક કંઈક મનુષ્ય ભાવ આવ્યા જ કરે છે. એક યોગીઓ પણ જબરદસ્ત યોગીઓ 40 વર્ષ શાસ્ત્રીમાં સેવા કરી છે, પણ કોઈ દિવસ હોશિયારા કર્યા નથી, મનનું ધાર્યું કર્યું જ નથી. કેવી વાત છે! અને આપણે તો બધું કેટલું બધું મનનું ધાર્યું થઈ જાય, ખબર ના પડે, અજાણે પણ થઈ જાય. તો એ ના થાય મને કે એ નિર્થન પડે નિશ્ચય છે. એ જ સમાધિ છે, એ નિર્નિર્ગુણ સમાધિ છે. એ નિશ્ચયમાં, ભગવાનના સ્વરૂપમાં નિશ્ચયમાં એ જેટલી ગડબડ હોય એટલું તમારે માંસ કપાય. બાકી તો બીજી કોઈ વાત, સમાધિ ઓલા ફૂટ પડે ને એવી સમાધિની વાત નથી. જંગલમાં જઈને તપ કરો ને એ બધું એ કોઈ વાત નથી. મારા ભગવાન સામે બેઠા છે, શ્રીજી મહારાજ બેઠા છે, ગુણાત્યાન સ્વામી બેઠા છે, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગીઓ, પ્રમુખ સ્વામી મહારાજ બધા બેઠા, એમાં આ ભાવ ના થાય, પણ થાય છે. કેમ કે આપણામાં મનુષ્ય ભાવ છે એટલે એને કારણે સામે આ વ્યક્તિઓમાં આપણને મનુષ્ય ભાવ દેખાય છે. એમાં છે જ નહીં પણ દેખાય છે. ભાવ શું છે? કેમ કે એનું કારણ આપણે જ છે. આપણામાં સ્વભાવ અને દોષો છે એને કારણે એમાં દેખાય છે. પછી ચાલ્યા કરે ગડબડ સડબડ, નિરુત્થાનપણે નિશ્ચય હોય, આ લીમડો કે લીમડો એમાં ફેરફાર ના એમાં થાય છે, પણ આ મનુષ્ય રીતે ભગવાન કરે એમાંથી બહુ ગડબડ થાય છે. આપણા સ્વભાવ વિરુદ્ધ કાંઈ પણ કરે ને તરત જ ધડાકો થાય, ના આમ નહીં આમ નહીં આમ નહીં. એકવાર શાસ્ત્રીજી મહારાજ એને એક ફેરફાર કરવો હતો અહીં કલામમાં, તો બધાએ કહ્યું સ્વામી ના થાય, આ ના થાય, એમાં સિક્કો આવી ગયો સરકાર એટલે બધું ના થાય. સ્વામી કે પછી બધા હરિભક્તો વેરાઈ ગયા, પછી સ્વામી એક હરિભક્તને કે આ બધા મને નિર્ગુણ બ્રહ્મને આ બધું ઉપદે છે, પણ એના કરતાં વધારે બુદ્ધિ છે એવું જ નથી માનતા. બધા કરતાં વધારે બુદ્ધિ છે એવું નહીં, તો આવો આવો પ્રશ્ન થાય જ નહીં. એટલે થાય છે યોગી આપણે એક ધારા. અને એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કંઈ થાય છે, પણ કેવળ સમાધિએ કંઈ નથી થતું. સમાધિ કેટલા સમાધિ થવાને, એ સમાધિથી થતું હોય તો આપણે બધા રહી જઈએ. આપણે સમાધિ થઈને મહારાજે મુક્તાન થઈ ગયા કે મુક્તાન થઈને ક્યારે સમાધિ થવાની નથી, એટલે મુક્તાન સાથે હાવ રહી ગયા, એટલે એવું નથી. નિશ્ચય કહીને છે. અને એવું જે તદાત્મકપણું તે એકાંતિક ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કંઈ થાય છે. અને આવી સ્થિતિ પામવી હોય તો ભગવાનના એકાંતિક ભક્ત હોય, અને બીજા તો મનુષ્યભાવ તો લાવી દે સ્વામી તો કહે, પણ આપણે નથી કરવાના. એવો તો છાનો છાનો મનુષ્યભાવ છે, દેખાતો નથી. નહીં તો સમાધિમાંથી બહાર જ ના આવે, એ જ્ઞાન સમાધિ છે. એમાં એકા જાણી લીધું કે આ ભગવાન લીમડો છે, લીમડોમાં ફેરફાર ના થાય. એકવાર જાણી લીધું કે લીમડો છે, અને ભગવાનના સ્વરૂપમાં વારે વારે થયા કરે, ડખાડખડ ડખાડખડ ના થાય. તો એના માટે મહારાજે કહ્યું કે તમે જે માનો છો એ સમાધિ એવી તે નથી. એવું જે તથા પણ તેને નિર્ગુણ સમાધિ કહીએ છીએ, અને એવી જાતની જેને નિર્ગુણ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. એ થયા છે, નિશ્ચય કરીને જ બધું કામ થાય. ભગવાનનો નિશ્ચય પ્રત્યક્ષ, પરોક્ષમાં તો એટલે થઈ ગયા હોય એની વાત નથી, સામે બેઠા હોય એની વાત છે. અને એવા અડક નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગ વિશે પ્રવર્તે અથવા પ્રવૃત્તિ માર્ગ વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. શાસ્ત્રીમાં કેવી પ્રવૃત્તિ, યોગી પ્રમુખ સાહેબ ક્યારે હાથમાં લીધી છે, પણ પ્રવૃત્તિ કેટલી બધી છે, પણ તો એનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ છે. એટલે જેમ લોઢું કે લોઢું હોય, એકવાર જાણી પછી મટતું નથી, એ ગમે રીતે લોઢું આપણને દેખાય. એટલે આ એકવાર જાણી આ નિર્ગુણ બ્રહ્મ જ છે, નિર્ગુણ સ્વરૂપ છે, તો એમ. હવે ચંદ્રમાંથી કોઈ, મંગળ કે ગમે ગ્રહમાંથી કોઈ વ્યક્તિ આવતો હોય તો એને એકવાર જાણી દઉં, પછી ફેરફાર ના થાય એવી. એટલે બહુ સૂક્ષ્મ વાત છે. એની કુસ્તી ચાલે કરે, જ્ઞાનીને એની કુસ્તી ચાલે. જ્ઞાની હોય જેમ નારદને શંકાથી એ સર્વે નિવૃત્તિ માર્ગની વિશે પ્રવર્ત્યા, અને સપ્તઋષિ તથા જિનકાધિક રાજા એ સર્વે પ્રવૃત્તિ માર્ગની વિશે પ્રવર્ત્યા, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કહીને નિર્ગુણ જાણવા, પ્રવૃત્તિ કરે કે ના કરે બધી એ બધું જુદી વાત છે. પણ સ્વરૂપનો નિશ્ચય છે, ભગવાન સ્વરૂપનો નિશ્ચય, એને કહીને નિર્ગુણ જ જાણવા. અને નિવૃત્તિ માર્ગની વિશે પ્રવૃત્તિ હોય ને જે ભગવાનનો નિશ્ચય ના હોય તો તેને માયિક ગુણે કહી સગુણ જાણવા, અને એમ જાણવું જે આ અતિશય ત્યાગી છે. ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે તે જરૂર નરકમાં જશે. અજ્ઞાની વાત કે આપણા મતે કેટલું તો જ્ઞાન ધરાવતો હોય, પારણો કરે, બધા કરે, પણ ભગવાન નિશ્ચય નથી તે મારે કે અજ્ઞાની છે. મારા તો 100માંથી 100 આપે અથવા 0 આપે, બીજી વાત જ નહીં. અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે તે જરૂર નરકમાં જશે. નરક આ નરક જુદી જાતનું, જેમ બોલા રાજા કોઈ રાજવી પુરુષ હોય એની કેર એને જુદી જાતની હોય, એને બધું ખાવા પીવાનું બધું જ હોય, પણ નજર કે છે કે નજરની બહાર જાય નહીં એ રીતે કહે છે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ છે તો પણ તે ભૂઢી ગતિ નહીં પામે. પણ કંઈક ભૂંડાશ તો એવી ગતિને પામશે. ને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ છે તો મને ભૂઢી ગતિ નહીં પામે, તે તો અંતે જાતા નિર્ગુણપણા જ પામશે. કારણ કે સવરે રસ્તે છે, સવરી દિશામાં માર્ચિંગ કરે છે, એટલે અત્યારે તો ગમે ત્યાં હોય પણ અંતે જતા એ નિર્ગુણપણા જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એક તો એવો નિશ્ચય નથી ને તે સુધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાનપણે વર્તો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે. એ બધો નિશ્ચય વડે જ બધું છે, દોષ ટળવું, ના ટળવું, ભ્રમરૂપ થવું, એકાંતિક થવું, બધા તો ભગવાનનો નિશ્ચય કેવો છે એના પર આધાર રહે. એ તો બહારની સ્થિતિ એવું મારે કે કામાદિક ટાળાને સાવધાન થઈને, ગડબડ ગોટાળા નહીં, લફડ ઝફર નહીં, સાવધાન થઈને કામાદિક દોષ ટાળવા મતતો હોય પણ તો એના કામાદિક દોષ નહીં ટળે અને અંતે જતા વિમુખ થશે. ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાન થઈને વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળું જાણવું, અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે ના હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવું કાઢીને કે એટલે ભગવાનના સ્વરૂપના નિશ્ચય થોડી ઘણી પણ ભગવાન નિશ્ચય એક વાર જાણી દો આ લીમડો હોય એટલે હશે કે નહીં એ દ્વિધામાં ના રહે નિરૂપ. અને આપણે તો આવી બુદ્ધિ તો થોડીક છે જ, આમ શાસ્ત્રીમાં મળ્યા, યોગીઓ મળ્યા, પ્રમુખ સ્વામી મળ્યા, આપણે એને સ્વરૂપ અને સ્વરૂપનો નિશ્ચય થોડું ઘણું બધું છે. એ સૌરે રસ્તે છે, અંતે જતાં બ્રહ્મરૂપ થશે. અને બીજા બધા ગમે ત્યાગી હોય, ગમે સાધનો કરતો હોય, પણ એને બુદ્ધિહીન જાણો, બુદ્ધિહીન કાંઈ કહેવાય નહીં એવા જાણવાની મારા જેવા કરી. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ના હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવું. ઇતિ વચનામૃતમ એ તે મધ્યનું 14 વચનામૃત થયું.

श्री स्वामीनारायण भगवान की जय। वचनामृत प्रथम नो सोरमो विवेक नो अपने बहुत सहलू लगे थे आ वचनामृत आम आम आम आम बधु कही नाख्यू एटले पण अभाव अघरामां अघरू छे। સ્વામિનારાયણ હરે સંમત 1876 ના માગસર વધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડામલદે દાદા ખાચાના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, ભગવાનના ભક્તને, અને આ વિવેક બહુ જુદી જાતનું છે। આપણે આ વ્યવહારમાં જે વિવેક સાંભળીએ છીએ અને સમજીએ છીએ એનાથી સાવ બહુ ઊંચ કોટીનું વિવેક છે। જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે। જો આ વિવેક છે, પોતામાં જે જે અવગુણ હોય એને જાણે, પછી જાણીને ખાલી પડતું મૂકી રહે નહીં। જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને વિચારીને શબ્દ વિચારીને છે એમને ત્યાગ કરે, કંઈ અવગુણ હોય ત્યાગ પાછું વર્ગે તમને, પણ વિચારીને ત્યાગ કર્યો હોય તે પાછો કોઈ દિવસ આવે નહીં। અને સંતમાં અથવા કોઈક સત્સંગમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે। જો પોતામાં તો દોષ બધું પોતાના અવગુણ લેવાની વાત, પણ હરિભક્તો સંતો

રહે છે, આમ કરે છે, તો એને તો એટલે ટૂંકમાં અવગુણ લેવો જ નહીં ટૂંકું. અને સંતમાં અથવા કોઈક સત્સંગમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે, તેનો ત્યાગ કરી દે. ત્યાગ શબ્દ છે એટલે મુર્ગો જળ મૂળમાંથી કાઢી નાખે, ત્યાગ શબ્દ ભારે છે, તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને તેના ગુણ તેનું જ તેનું જ ગ્રહણ કરે. અવગુણનો તો શંકા નાખી દી, એને અવગુણ તો લેવો જ નહીં ટૂંકમાં. અને એની સામે અવગુણ લેવો નહીં, પછી કરવાનું શું? ગુણ લેવાનું. ખાલી અવગુણનો ત્યાગ કરી દે એટલું નહીં, પણ સામે ગુણ લેવાનું. અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, તેના જે ગુણ તેનું જ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વર વિશે તો તેને કોઈક અવગુણ ભાસે જ નહીં. ભગવાનમાં તો ક્યાંથી દોષ હોય? બીજા હરિભક્તો સંતોમાં અવગુણ લેવા ના પાડી શંકા હોય કે હશે, આમ કાર્ય જ ન કરવાની, શંકા જ ન રાખવાની, તો પરમેશ્વરને વિશે તો ક્યાંથી હોય દોષ? પરમેશ્વરને વિશે, અને પરમેશ્વર વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન સંતે જે જે વચન કહે તેને પરમ સત્ય માને. જે જે ભગવાન અને સંત એટલે ગુણાતી સંત, જે એના વચન સત્ય, પરમ સત્ય કંઈ મળે, સત્ય નહીં પરમ સત્ય, એટલે તમારા મોક્ષકારી છે, તે મોક્ષ બાજુ લઈ જાય એની વાત છે પરમ સત્ય એટલે. અને ભગવાન સંતે જે જે વચન કહે તેને પરમ સત્ય કહીને માને, પણ તે વચન વિશે સંશય કરે નહીં. આપણે આ પ્રાપ્તિ થઈ, ગજબની પ્રાપ્તિ થઈ. આપણે આ બ્રહ્માંડમાં, આનંદ બ્રહ્માંડમાં શ્રીજીમાંથી કોઈ ઉપર છે નહીં, એ ભગવાન આપણને મળ્યા છે. કેટલી મોટી વાત! આ લોકોમાં પ્રેસિડેન્ટને મળે કોઈ તો એને કેટલા મોટા ભાગ્ય મને. તો આ તો અનંત અનંત અનંત બ્રહ્માંડ એનાથી પર, અને અનંત મુક્તોથી પર, ગુણાતીત ગુણાતંસોથી પર એવા ભગવાન મળ્યા. એવા તો એને કેટલો મોટો લાભ અને મળ્યા છે. એમનું નામ દે, એનું આશ્રય કરે, એ બધાને મળ્યા કહેવાય. એટલી મોટી વાત થઈ ગઈ. એટલે આ પ્રાપ્તિ સામે જોતા આપણે આ કચરો, આપણે ભગવાન વિશે મનુષ્ય ભાવ પરઠીએ એ સાવ કચરો છે. ભગવાનમાં તો કાંઈ હોય નહીં, એવા સર્વોપરી ભગવાન મળ્યા છે, એમાં કોઈ જાતનો દોષ ભાસે નહીં. પણ તોય મનુષ્ય રૂપે અહીં આવે પૃથ્વી ઉપર, ઉપર હોય ને ધામમાં, તો એમાં તો વાંધો નહીં આવે. પણ અહીંયા આ પૃથ્વી પર આવે અને અમુક મનુષ્ય રીતે કરતા હોય, અને મનુષ્ય દેહ ધરીને મનુષ્ય રીતે ના કરે તો શું કરે? મનુષ્ય દેહ ધરીને એમને આ મનુષ્ય રીતે કરે છે, તો મનુષ્ય તો સહેજ થાય ને. આ ખાવું પીવું ઉઠવું બેસવું બધું એ તો આ બધા કરે છે. એ મનુષ્ય દેહ ધર્યો છે એટલે, ના ધર્યો હોય તો વાંધો નહીં.

0: એટલે એ તો અને આવી બધી મનુષ્યભાવ કહેવાય જ નહીં. મનુષ્યભાવ તો આપણે કહ્યું એવી રીતે હોય તે મનુષ્યભાવ કહેવાય. અને સંત કહે જે તું દેહ ઇન્દ્રો મન પ્રાણથી જુદો છું. હવે આ મોટી વાત આવી, આપણે આપણે એક થઈ ગયા છે, દેહ સાથે એક થઈ ગયા છે, એવા અનંત કાળથી એ છૂટા પડતા જ નથી. અને મહારાજે ગુણાતન સ્વામીએ ચોથી ઘાટી કહી કે આ દેહને આત્મા એક થઈ ગયા છે એ જુદા પાડે તો એ ઘાટી ઉલ્લંઘન. પણ જો સત્સંગમાં આવીને આ બધા વિચાર કરવાના છે, આડાવડી વિચાર કરવાનો નથી કે આપણે દેહને આત્મા નોખા છે, એ ખાસ વિચાર કરવાનો, પ્રેક્ટિસ પાડવાની, થોડે થોડે કરે, રોજ મનન કરે, ચિંતન કરે તો થાય, નહીં તો એવા ને એવા જ આપણે રહીએ. તું દેહ ઇન્દ્રો મન પ્રાણથી જુદો છું અને સત્ય છું, અને સત્ય છું. એટલે બીજું બધું આ જે માઇક તંત્ર છે બધું અસત્ય છે, નાશન છે, તુચ્છ છે. એમાં એ જે દેહ ઇન્દ્રોને પોતાને માને તો તમે માઇક થઈ ગયા, માઇક ઠર્યા. તું દેહ ઇન્દ્રો મન પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું. કેટલી મોટી વાત, એને જાણનાર એટલે તદ્દન આત્મ સ્વરૂપે વર્તે એની વાત છે. એમ વચન કે તેને સત્ય માનીને તે સર્વથી જુદે આત્મા રૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભરી જાય નહીં. મન છે બધું ડોલાવે છે આગું પાછું. આ શરીરમાં મન જ છે, બીજું કોઈ વાત નથી. બધા ટૂંકમાં મન મન ઉપર આવે તો મારે કે મનથી જુદો પડે તો એ આત્મા રૂપે વર્ત્યો કહેવાય. તો મનથી જુદો પડે એટલે આવી સાધના આપણે કરવાની છે. સાધના આ સાધના અઘરામાં અઘરી છે. આ વચનામત લાગે સહેલું છે પણ આ બધું બધું આવી જાય છે. અને જેને કહી આત્મા રૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભરી જાય નહીં. અને જેણે કહીને પોતાને બંધન થાય, હવે એ અંતરદૃષ્ટિ કરવી પડે કે મારે કયા કયા પદાર્થથી બંધન થાય છે, શું શું કરું છું તો બંધન થાય છે, એ બધું અંતરદૃષ્ટિ આમ ભારોભાર અંતરદૃષ્ટિ કરવી પડે. અને જેને કહીને પોતાને બંધન થાય, પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ હતા કુસંગ તેને ઓળખી રાખે તેથી છેટે જ રહે. આપણે એકાંતિક ભક્ત થવાનું છે, એકાંતિક ભક્તિ કરવાની છે. એટલે એમાં જે એટલે આ બધી બધું બધું આવી જાય છે ટૂંકમાં. પણ મહારાજે સંક્ષિપ્તમાં લખ્યું છે, પછી વિસ્તાર કરે તો બધું શાસ્ત્રોના શાસ્ત્રો ભરાય એવું છે. અને જેણે કહીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે તેથી છેટે જ રહે, તેના બંધનમાં આવે નહીં. આટલું બધું કરવું પડે. અને સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરી. આપણે બધા અવરું સૌરું બધું ગ્રહણ કરીએ છીએ, બધું કોથરામાં બધું જે વિચારો હોય સવારા સવારા બધા બધાને ગ્રહણ કરીએ છીએ, બધું કોથરો લઈને ફરીએ છીએ. એટલે અવરા સવરા બધા વિચાર આવે. મારે કંઈ એ નહીં, ખુશ થઈ હોય ભલે, પણ એમાંથી સવરા વિચારો કાઢી લેવા, સવરા બીજા બધા પડતા મૂકી દેવા. તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેની છેટે જ રહે. એ તો બધું એક જરાક અવરો વિચાર, જરાક સહેજ પણ આવે એ બધી ટીમ આખી આવી જાય, બધે લાઈન બંધ તમારે ઘૂસે અને તમે હતા ના હતા એવું જ થઈ જાય. એટલે મહારાજે આપણે એકાંતિક ભક્ત થવું છે, મુક્તની પંક્તિમાં ભરવું છે, એ મનમાં દ્રઢ વિચાર રાખો. વિચાર કર્યા જ કરું કે મારે સવરા વિચાર કરવાના, અવરા વિચારનો ત્યાગ કરીને અને એકાંતિક ભક્ત થવું છે. એમાં ખોટ આવે નહીં, એ પદાર્થને કુસંગ બધું બધાને દૂર રાખવાને, ખૂબ દૂર રાખવાને. અને સવરો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવરો વિચાર હોય તેનો ત્યાગ કરે. એ રીતે જે વર્તતો હોય તે જાણીએ છીએ તેને વિવેક છે. જો વિવેકમાં આટલું બધું આવી ગયું, આપણે જે વિવેક કરીએ છીએ એ નહીં, અંતરમાં તો બીજું કાંઈ મનમાં હોય અને ઉપર ઉપરથી વિવેક રાખીએ, આવો બોલો આવો વિચારો, પણ અંતરમાં તો આ ક્યાં હું આવ્યો એવા વિચારો. એટલે એ વિવેક બધું બધું ખોટું છે. એ વ્યવહારિક સાચો વિવેક તો આ છે. અને મારે કે આટલું બધું કરે તારે મહારાજ કંઈ જાણીએ જે તેને વિવેક છે. એટલે પરમ શુદ્ધિ, આપણે અંતરમાં કાંઈ લોચો રહે નહીં અને એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં અંદર, એવી એના ઉપર તાંત મહારાજનું છે. અને અને પોતાના સ્વાર્થ નથી પોતામાં જોડવા, તમે સુખિયા કરવા છે. જેમ જેમ ભગવાનને જોડાઈએ, ભગવાનમાં જોડાઈએ, તેમ તેમ સુખી થશો. એટલા માટે મહારાજ અમે ક્યાં પડી આનંદ ઘટી બ્રહ્માંડ, તમે કોઈ માને ના માને અમે શું. એટલે એ આપણે પરમ સુખિયા કરવા છે. અક્ષરધામનું સુખ આપવું છે. અક્ષરધામમાં જે સુખ છે એ ક્યાંય નથી. એ સુખમાં આપણે લઈ જવાય છે. તો આપણે તૈયારી કરવી અને ભગવાનના વચન માનીને, જે એમના વચન કહે છે એ સત્ય માનીને એમાં એ વચનમાં જોડાવું, અને તો આપણને અતિ સુખ, અનંત કોટી બ્રહ્માંડનું સુખ એ તો બધું નાશન છે, તુચ્છ છે. પણ એનાથી પર, ઘણું બધું પર, એવું સુખ, એવા સુખ કરવા છે. એટલે મહારાજના વચન માનીને આપણે આ રીતનું વિવેક સ્થાપીએ, એ જ પ્રાર્થના. સદાનંદ સ્વામી મહારાજની જય. ઇતિ વચનામૃતમ, એ રીતે પ્રથમનું સોળું વચનાર્થ. સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રીએ વાત કરતા કહું, હું સદા ભક્તને આધીન છું, ફાલતુ લોકો નહીં, ભક્તને. જે ખરેખરી ભક્તિ કરે છે અને મારા સાથે કનેક્શન છે એવાની વાત છે. પણ છતાં બીજા બધા આવી જાય, મેઇન હરિભક્તો હોય એને તો યાદ કરે છે, પણ બીજા બધા ઝપટમાં આવીએ એનો બધાને યાદ કરીશ. હું સદા ભક્તને આધીન છું. હવે આ એક વાત દ્રઢ કરવાની છે. હું સદા ભક્તને આધીન છું. જે મારે છે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. કેટલી મોટી વાત છે. અને મહારાજની પ્રીતિ આપણા જેવી નહીં, ઠેકાણા વગરની. મારી પ્રીતિ જો પૃથ્વી રાજાએ 10,000 કાન માંગ્યા, 10,000 કાન માંગ્યા તો 10,000 કાન કોઈ જગ્યા બાકી ના રહે. કાન કાન કાન કાન કાન. પણ એવું નથી, 10,000 કાનથી જે સંભળાય કથા એ 2 કાનથી સંભળાય એવી એવું માંગ્યું. એટલે એવી રીતે મહારાજ કરોડ કરોડ ઘણી પ્રીતિ કરે છે. એટલે એવી કોન્સન્ટ્રેટેડ પ્રીતિ કરે છે. એ જે મારે છે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. આ ડીલ લેવા જેવી છે, આ સોદો કરવા જેવો છે તમને. અને પ્રીતિ બીજી બધી વાત નહીં, 5 રૂપિયા આપે ને 10 રૂપિયા આપે એવી નહીં. પ્રીતિ પ્રીતિ તો ટોપ મોસ્ટ આપણા જીવનમાં હોય, એ સર્વોત્તમ હોય. તો મહારાજ વાત કરે, જે મારે છે પ્રીતિ કરે છે તો હું કરોડ ગણી પ્રીતિ કરું છું. નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે છે. પછી નિષ્કપટ કપટી રાખે, બધું કપટ કરે તો ભગવાન બધું જાણે છે, બધું જાણે છે. એમની આગળ શું તમે છુપાવવાના છો? એટલે એ રીતે મારી નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે છે. હવે કરું છું. હું સદા ભક્તને આધીન છું. ખરેખર ભક્ત થવું આટલું જ, ખરેખર બનાવટી નહીં, 2 નંબરના નહીં, આગુ પાછું કરે એવા ભક્ત નહીં. મહારાજ ભગવાન સાથે જ પ્રીતિ, બીજા કોઈ વચ્ચે આવે નહીં, કોઈ નહીં. તે એવા ભક્ત થવાની વાત કરે. હું સદા ભક્તને આધીન છું. એટલે ટોપમાં ટોપ આપણે ભક્ત થવું, ભક્ત ખરા ખરેખર થવું, જે ભગવાન સાથે જ કનેક્શન હોય, બીજા કોઈ સાથે નહીં, એવા ભક્ત થવું. તો આ બધું લાગુ પડે. કેટલી સરસ વાત છે. ક્યાં ભગવાન ક્યાં પડે, ખાબોચિયામાં પડ્યા છે. કામ ક્રોધ લોભ મદ મોહ સંતોષ ઈર્ષા અહંકાર છળ કપટ દમ એ બધા ખાડામાં પડ્યા છે. આપણે એમાંથી બહાર નીકળવાનું છે. તો આ એક જ ઉપાય છે, મારા ભગવાન સાથે પ્રીતિ ફટ બહાર કાઢી નાખે. બીજા કોઈ ઉપાય નહીં. બીજા 70 ઉપાય કરો, 1,00,000 ઉપાય કરો, પણ ભગવાન ભગવાનની સાથે પ્રીતિ ના હોય તે કામમાં ના આવે. બીજું બધું ઘણે પ્રીતિ હોય, આખી દુનિયા સાથે પ્રીતિ હોય, તો ભગવાન સાથે પ્રીતિ ના હોય એ કામમાં ના આવે. એટલે આપણે ટૂંકમાં ખરેખરા ભક્ત થો, ખરેખર બનાવટી નહીં. એ બધું ભગવાન જાણે છે. એ બધું બાજુમાં મૂકીને આપણે ખરેખર ભક્ત આજે નથી, પણ તાન રાખવું કે આપણે ખરેખર ભક્ત થવું છે. આજે આજે ગમે તેવા હોત, પણ મનમાં એવું સતત એવું જ ગુંજ્યા કરે, મારે ખરેખર ભક્ત થવું છે, મારે ખરેખર આ ભક્ત થવું છે, એ તો એમાંથી બધું આગળ વાત વધે ને ખરેખર આ ભક્ત થઈ જવાય. તો આપણે આટલું જ કરીશ. બધા ભક્તિ તો બધા ઘણા કરે છે, આખી દુનિયા કરે છે, પણ બધાના ભાવ ભગવાન જાણે છે. કોણ કઈ રીતે ભક્તિ કરે છે, શું કરે છે. તમે લોકોને છેતરશો, ભગવાનની છેતર લોકોને છેતરશે, તો ઉલ્લુ બનાવશો, બધું કરશો, ભગવાનની છેતર બધું જ જાણે. અને આપણે ભગવાનથી જ કામ છે, બીજા કોઈથી કામ નથી. બીજા બધાને છેતરો ના છેતરો કોઈ મતલબ નથી. ભગવાન છેતરાય નહીં એવું, અને ભગવાન છેતરાયવા નથી, બધું જ જાણે. એટલે આ સત્સંગ મળ્યો છે. સત્સંગમાં પ્રીતિ કરવી, હરિભક્તોમાં પ્રીતિ કરવી, આ બધા સંત અને ભગવાનમાં પ્રીતિ કરવી એ વાત છે. મહારાજ આગળ વાત કરે, હું સદા ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. આ સોદો કરવા જેવો છે. બીજું બધું અનંત જન્મથી કુટારો કર્યો છે, જન્મણ જન્મણ, કોઈ બરકત આવી નથી અને આવવાની જ નથી એ રાસ્તે ચાલ. પણ આ ભગવાન સાથે કનેક્શન થઈ ગયું. એટલે પહેલાં તો ભગવાન છે, ખરેખર, તો પછી બીજે ક્યાં મોથાકૂટ કરે. બીજું ખરેખર જો કોઈ પણ સાચી વસ્તુ હોય તો આપણે એમાં જોડાઈ જઈએ. એ ભગવાન સાચા છે. ભગવાન તો ભગવાન પ્રીતિ કરવી ઘટે, એ બીજું બધું આપણે કરીએ દોડદમ ખોટું બધું છે, નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે. તે બીજે બધેથી ઉખાડીને આપણું મન બધે જયા આનંદ જન્મથી ટેવ પડી છે એટલે બધે જશે, બધે જશે, બધે ફરશે મન. પણ આપણે ઉખાડીને ઉખાડી ઉખાડી ઉખાડી અને ભગવાનમાં જોડ્યા કરું. નિષ્કપટની સાથે મારે પ્રીતિ ટકે. ગઢપુરમાં શ્રીહરિ કે જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બંને જુદા છે. ઓલા કહે છે ને, લોટ ફાંકીને હસવું એ બે ના બને એવું છે. આ બે જુદા જ માર્ગ છે. ભગવાનને ભજન આપણે બધું કરીએ છીએ, આમાં કરીએ આમાં કરીએ આમાં કરીએ, એ બરકત આવતી નથી કોઈ કામમાં. વ્યવહારમાં બરકત ના આવે તો કરું શું. આપણે દુકાન બધું બંધ કરીને બેસી રહ્યું ના. પર્વતભાઈ ને ગોરધનભાઈ એ ભક્તો હતા અને ખેતી કરતા, મોટી ખેતી હતી પર્વતભાઈ અને પરોભાઈને કલ્યાણભાઈ આપણે હા ગોરધનભાઈ. હવે ગોરધનભાઈ આખો દિવસ દુકાન ચલાવતા, પણ તોય ભગવાન મહારાજે કહું મુક્તાન સ્વામીને અને બ્રહ્માન સ્વામીને, તમે મહારાજ કહે તમે કેવા ભક્ત. મેં કહે ખરેખર આ ભક્ત. મહારાજે કહું અમે ક્યાં હતી અને ક્યાંથી આવ્યા છીએ ને ક્યાં જવાના છીએ, એવા ભક્ત તમે નથી. તો મહારાજ કે એવા ભક્ત તો ગોરધનભાઈને પર્વતભાઈ છે. પર્વતભાઈને સાત દીકરા હતા, તો એ નંબર મરી ગયા. બ્રહ્માન સાહેબ મુક્તાન સ્વામીથી આગળ જતા રહ્યા. તો મહારાજને એવું પક્ષપાત છે જ નહીં, આને રાખવું ને આને બોલાવું ના, એ તો લૌકિક છે બધું. પણ મારે ખરેખર પર્વતભાઈ તો ખૂણામાં બેસતો, એ ખૂણામાં તો મહારાજના મનમાં પર્વતભાઈ હતા, ખૂણા પાસે કોઈ વાત નથી. તો જો ભાઈ સાચો ભક્ત હોય, ગમે દુનિયાના છેડામાં બેઠા હોય, તો એ સાચા ભક્ત ભગવાન સંભાળે, યાદ કરે. ઘટપુણાશી એ રીતે જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બંને જુદા છે. અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ, એના માટે તો આવ્યા છે ભગવાન. તો મહારાજ કે સ્પષ્ટ જણાવી દીધું, લોચો પોચો નહીં, અમે મોક્ષના માર્ગે ચાલ્યા છે, તમને જે ફાવે કરો, પણ હું તો મોક્ષને માર્ગે ચાલ્યો છું, એટલે મારી પાસે મારી સાથે જે જોડાયા છે એ બધાને મોક્ષમાં ધસેડી ગયું છે. જે કોઈ નીતિ નિયમમાં રહીને, નીતિ નિયમમાં ખાસ બી ગડબડ ના ચાલે, નીતિ નિયમમાં રહીને, કોઈ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે છે, તેની સાથે અમે હેતપ્રીત કરીએ છીએ. આપણે બર્ડ ઓફ ફેધર ફ્લોક ટુગેધર, જે જેનો વ્યવસાય હોય, બધા એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, જે જેના તે એની સાથે પ્રીતિ હોય છે. તો મહારાજે કહ્યું કે મોક્ષને માર્ગે ચાલે તેની સાથે અમે હિત પ્રીત કરીએ છીએ, એટલે અમારી નાતના, અમારી રુચિમાં, અમારા અભિપ્રાયમાં ભરે, એની સાથે મારે હેતપ્રીત રહે છે. હરિજનો સત્સંગમાં આત્મવૃદ્ધિ ના થાય, હરિજનોને આપણે બધા બધા હોલ સોલ હરિજનોને સત્સંગમાં આત્મવૃદ્ધિ ના થાય ત્યાં સુધી પ્રાકૃત બુદ્ધિ રહે છે, લૌકિક બુદ્ધિ રહે છે, વ્યવહારિક બુદ્ધિ રહે છે, એમાં મજા ના આવે. વ્યવહાર તો મહારાજે સ્પષ્ટ ના પાડી. એકવાર ઓલા માયારામ ભટ્ટ અને એમણે સંકલ્પ કર્યો કે આપણે વ્યવહાર ધંધો કરીએ તો કમાણી થાય, તો સવાર પડી ગઈ વિચાર કરવામાં. તો મહારાજ પાણી લેવડાવ્યું, આ મૂકો, આ વિચાર કરવામાં સવાર પડી ગઈ તો દુકાન માણસો તો શું થશે, મૂકી દીધું. એટલે ભગવાનને માર્ગે ત્યાં એટલે આવું બધું છે. વ્યવહારનો મહારાજે વાત કરી કે આપણે વિષયની તૃપ્તિ થઈ નથી અને થશે નહીં, થશે ને મુદ્દોની વાત, થઈ નથી એ તો બરાબર થઈ ગયું, પતી ગયું, પણ થશે નહીં. તો ગમે એટલું બધું કરો, મહેમાન ગંદો જ છે, એટલે રાજકારણ જે ગંદુ બધું છે એવું બધું, તો એમાં બરકત આવશે નહીં. તો જો એમાં પરવેન ગોવિંદભાઈ હતા છે, એ વ્યવહાર કરતા હતા, બધું કરતા, છતાંય મનમાં ભગવાનની લગ્ની હતી, તો ભગવાનમાં જોડાયેલા, બધું જ કરતા, ખેતી કરતા, આ કરતા, તો ભગવાન જોડાયેલા હતા. એ થઈ શકે અને એવું જ કરવાનું છે. હરિજનોને સત્સંગમાં આત્મવૃદ્ધિ ના થાય ત્યાંથી પ્રાકૃત બુદ્ધિ રહે છે, અને ત્યાં સુધી ગુણ દોષ લીધા કરે છે. તમે ગમે એટલું કરો, ગુણ દોષ આવે, ઘડીકમાં ગુણ આવે, ઘડીકમાં દોષ આવે, ઘડીકમાં એ ચાલ્યા જ કરે, શુદ્ધ બુદ્ધિ રહે નહીં. જ્યારે સત્સંગમાં આત્મબુદ્ધિ થાય ખરેખરી, બધા એક એક સત્સંગીને દિવ્ય માને, મુક્ત માને, તો મજા આવે સત્સંગ કરે. એ તો આપણે આ બધા ગમે એટલું કરીએ, ગુણ લે, ગુણ લેવું ને અવગુણ ના લેવું ને, પછી થયા કરે, ચાલ્યા જ કરે. જેને જેના પર હિત હોય તેને તેના માટે કોઈ કામ કરવું કઠણ નથી. આ સાચી વાત છે, તો બધાને અનુભવની વાત છે. જો તમારા કોઈ સાથીદાર હોય, તમારા મિત્ર હોય, એમાં ગમે એટલા દોષ હોય ને દેખાય નહીં, તો દેખાય નહીં. અને બીજા બધા ગુણે યુક્ત હોય તો ખોટ કાઢ્યા જ કરે, આવો છે તેવો છે આવો છે. અને તમારા મિત્ર ગમે એવું નાલાયક હોય તો એ તો પરમ મિત્ર, એવી વાત છે. તો શ્રીજી મહારાજે કહ્યું, જેને જેના પર હેત હોય તેને તેના માટે કોઈ કામ કરવું કઠણ નથી. તો બધાને અનુભવ હશે, અનુભવ નહીં તો કરજો, લાત ખાજો. તેના માટે ઘર બાર સહિત સર્વસ્વ ત્યાગ કરી દે, જો બધું બધું જ કહી નાખે, તમને ખબર ના પડે અને ઓટોમેટિક થયા જ કરે. એના માટે ઘર બાર બધું જ ત્યાગ કરી દે. બીજા સગાવાલા હોય બધા, તો ધ્રળ હોય, તમારા માટે પ્રીતિવાળા હોય, તો એને નભાલા લાગે. તેના માટે ઘરવાર સહિત સર્વસ્વ ત્યાગ કરી દે. જગતની આ રીત છે, જગતને જે સત્સંગમાં કાચો હોય એની આ રીત છે. એની આ બધું ગડબડ સડબડ ચાલ્યા જ કરે. એ જ રીત ભગવાનના માર્ગની છે. ભગવાન માર્ગની એ જ રીત છે. કેવી રીતે? ભગવાનમાં જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ, ભગવાનમાં જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ, તે મરણ પર્યંત જપ તપ વ્રત તીર્થ યજ્ઞ દાન આદિ ઉમંગથી કરે છે. જેને આ બાજુ છે, વ્યવહારમાં છે, આમાં છે, એમાં ગમે એવો ભક્ત હોય નિષ્ઠાવાળો હોય, એમાં એને પીસી રહે. અને બીજાને ઠીક છે, બરાબર. ભગવાન જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ, તે મરણ પર્યંત જપ તપ વ્રત તીર્થ યજ્ઞ દાન આદિ ઉમંગથી કરે છે. જેને સારી રુચિવાળા સંતનો સંગ મળે છે, એવાને ભટકાય. ખરાબ હોય તો એને એમાં રુચિ થાય, છાની છાની રુચિ થાય, અને બધું ખરાબ કામ કર્યા કરે. ઉપરથી બધું દેખાય પણ અંદર ખાને બધી એની દાનત જ ખોટી છે. જેને સારી રુચિવાળા સંતની સંભળે છે તેને સારી રુચિ પેદા થાય છે. એટલે ઉત્તમ સંગ કરો. જે નિષ્ઠાવાળો હોય, ધર્મનિયમવાળો હોય, એવાનો સંગ કરો, તો તમે આગળ અને આગળ વધારે કરો. માઇકનો સંગ થાય તો માઇક પદાર્થમાં રુચિ કરાવે. ભલે સંત હોય, સાધુ હોય, પણ તોય એમની જેવી રુચિ હોય એવો સંગ કરાવે છે. તો એમાં કોઈ મેળ નથી સાધુ ને ગ્રહસ્થ ને કંઈ, પણ સારી રુચિવાળા ધર્મનિયમવાળા એનો સંગ થાય તો આપણને સારો માર્ગ હાથમાં આવે. જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે. બધા સારી રુચિવાળા હોય, સત્સંગ કરવાની રુચિ હોય, સત્સંગ સિવાય બીજું કાંઈ મનમાં ના હોય, એમાં જેને સ્થળ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદ ને પ્રસન્નતાના ઉભરા આવે છે આવે છે. આપણે સગાવાલામાં જ એવું થાય છે, બધા સગાવાલા ખોટા છે તોય એની અંદર પ્રીતિ થાય તો એ માર્ગે ચાલે. એમ હરિભક્ત સારા રુચિવાળા ધર્મ નિયમવાળા નિષ્ઠાવાળા હોય તો મારે કંઈ એ રીતે વધે છે. જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદ ને પ્રસન્નતાના ઉભરા આવે છે. સંત અને હરિજનને પરસ્પર આનંદ થાય છે તે અમારે કારણે છે. આપણે બધા જોઈન થયા છે એક શ્રીજી મહારાજના કારણે, ગુણાતી સંતોના કારણે આપણે બધાની એક રુચિ થઈ ગઈ છે અને એક બાજુ વેણ ચાલે છે. અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. સમજણની વાત આવે તો બીજા બધા અનેક સાધન કરો પણ સમજણ જેવી કોઈ વાત નથી. સમજણ છે એ સમજણ છે સૌરી સમજણ, અવની અવરી સમજણ. ભગવાનના ભક્તને સૌરી સમજણ જ હોય તો એ બધા એક નાતે એક તારે જોડાયેલા છે. સરદાર માસી એરી કે અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. બીજાને અલૌકિક સમજણ હોય આ સત્સંગ દિવ્ય છે, સત્સંગ દિવ્ય છે, ભક્તો સંતો બધા દિવ્ય છે એવો મતિવારો હોય એને બધી આ વરે છે. અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. એવા જન પર હરિભક્તોનું હેત પણ દિન પ્રતિદિન વધતું રહે છે. અરસપરસ આવા ભક્તો મળે, એકબીજાને મળે એને ઓળખાણ ના હોય કાંઈ ના હોય પણ એને ખેંચાણ થાય તે એવા હરિભક્તો તરત જ ઓળખી જાય, એ ઓળખી જાય અને એમાં પ્રીતિ કરે છે. હેત વધે એ સત્સંગ કરવાનું ફળ છે. હેત વધે એ સત્સંગ કરવાનું ફળ છે. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે દિન દિન નિષ્દિન રહે પણ હેત વધે નહીં તો એમાં શું રૂઢું થાય. સંતો હરિભક્તો બધા અરસપરસ ધર્મ નિયમ પાળે, નિષ્ઠા હોય એ સેજે અરસપરસ મળે એને હેત થાય, બીજાને હેત ના થાય. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે નિષ્દિન રહે પણ હેત વધે નહીં તેમાં શું રૂડું થયું. માટે દૂર રહે, અમેરિકા રહે, મારે દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજવું. હા, સમજણ આ સમજણ દ્રઢ કરવાની છે કે હેત વધતું રહે, હેત વધતું રહે તો ગમે ત્યાં દુનિયાને છેડે હોય પણ તો હેત વધતું રહે તો સાથે જ રહ્યા છીએ એમ મહારાજે કહ્યું. માટે દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજો. સ્વાસરૂપી વિષ ભળે તો હેત કુહૂતરૂપી બની જાય. સ્વાદ ભણે ને આ બધું આ જ સંસાર, એમાં સ્વાદ ભણે ને એ સંસાર તે બધું ગડબડ થાય. તો હરિભક્તો હોય, હરિભક્તો તો લોપાય નહીં પણ હરિભક્તો હોય તો પણ જો સ્વાર્થ ભરે અંદર, કોઈ પણ જાતનું સ્વાર્થ, કોઈ પણ જાતનું સ્વાર્થ અંદર ભરે તો બધું અવરી બાજી ચાલે અને બધું બગાડે. ગમે એટલા વર્ષોનું સત્સંગ હોય તો છેદાન મેદાન કંઈ નથી. સ્વાર્થ સ્વાર્થ લૌકિક છે, નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે, એમાં અને અનંત જન્મોથી આપણે કરતા છે. સ્વાર્થ, સ્વાર્થ એ જ સંસાર છે. તો જો એમાં એમાંથી અલગ રહેવું, સ્વાર્થ નિઃસ્વાર્થપણે સેવા ભક્તિ કરવી, નિઃસ્વાર્થપણે, કોઈ જાતનો સ્વાર્થ નહીં. માન અને જે તમે બધું ગડબડ હોય એ સ્વાર્થ છે. માન પણ સ્વાર્થ છે, ભયંકર સ્વાર્થ છે. આપણને દેખાય નહીં, બીજા ઉપરથી બધું સારું સારું લાગે, પણ માન બધા કામ બગાડી નાખે. મહારાજે કહ્યું સ્વાર્થ છે અને માન છે, બધા કામ બગાડી નાખે. માનને આપણા મંડળમાં, આપણા કુટુંબમાં પેસવા જ ન દેવું. એ પેસે ને બધું બગાડી તો કુટુંબ છેદાન બધા કહી નાખે. સહેજાન સ્વયં મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. બીએપીએ શતાબ્દી મહોત્સવની. પ્રવચનનો વિષય છે ચમત્કારના સર્જક યોગીજી મહારાજ. સામાન્ય રીતે ચમત્કાર આપણે એને સમજતા હોઈએ છીએ કે અશક્યને કોઈ શક્ય કરી બતાવે તો લોકો કહે કે પરચો કર્યો, ચમત્કાર કર્યો. દાખલા તરીકે કોઈ હવામાં ઉડે, કોઈ પાણી ઉપર ચાલે, કોઈ મરેલાને જીવતો કરી દે, કોઈ જડ વસ્તુને હાલતી ચાલતી કરી દે, તો આ માણસ કહેશે કે આ ચમત્કાર થયો. શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની અંદર હતા અને એ વખતે એક મોટું લીમડાનું થડિયું કાપેલું ત્યાં મંદિરના ચોગાનમાં પડેલું. શાસ્ત્રીજી મહારાજે મોજીદળ ગામના માધા પટેલને કહ્યું કે આ થડિયું વચ્ચે ચોગાનમાં છે ને એક બાજુ તમે મૂકી આવો, ખસેડી નાખો. માધા પટેલ કે સ્વામી હું એકલો આટલું મોટું જાડું થળિયું એને કેવી રીતે હલાવી શકું. શાસ્ત્રી માય કે એમાં શું કે તમે હાથ લગાડો ને એને તમારી પાછળ પાછળ હાલ્યું આવશે કે, અને જ્યાં તમારે મૂકવું હોય ત્યાં મૂકી દેજો. શાસ્ત્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને માધા પટેલ થળિયા પાસે ગયા અને થળિયાને હાથ અડાડ્યો અને પોતે ચાલવા લાગ્યા. પાછળ થળિયું ચાલવા લાગ્યું અને જ્યાં ખૂણાની અંદર થળિયું મૂકવાનું હતું ત્યાં મૂકી દીધું માધા પટેલ. તો આપણને આ વસ્તુ ચમત્કાર લાગે, કારણ કે જડ વસ્તુ કોઈ રીતે હાલી ચાલી શકે નહીં એની મેતે, અને હાલી ચાલી. ચમત્કાર લોકો કોને કહેતા હોય છે? તો જે કાર્ય જેટલી શક્તિ, જેટલી વ્યક્તિ, જેટલા સમયમાં, જેટલા સાધન દ્વારા, જેટલી આવડત દ્વારા, જેટલા બળ બુદ્ધિના ઉપયોગથી થઈ શકે એના કરતા ઓછી બળ બુદ્ધિ આવડત સાધન માણસો દ્વારા કરી બતાવે તો લોકો કહે ચમત્કાર થયો. 150 મણનો પથરો હોય, એ 5-10 બળિયા માણસો ભેગા થઈને ઉચકે ત્યારે માંડે ઉચકાય, પણ એ 150 મણનો પથ્થર એક વ્યક્તિ કોઈ આમ એકલા હાથે ઉચકી બતાવે તો લોકો શું કહે? ચમત્કાર કર્યો. 10 જણ કરી શકે એવું કામ એકલા હાથે કરી બતાવ્યું. અહીંયાથી લંડન જતા 10 કલાક થાય, તો કોઈ 10 મિનિટમાં હડપ કરતો જઈને આવી જાય પાછો, તો આપણને લાગે ચમત્કાર કર્યો, કારણ કે ઓછા સમયની અંદર કામ થઈ ગયું. તો આવું બધું આપણે ચમત્કારની અંદર ગણતા હોઈએ છીએ. યોગીજી મહારાજે આવા પણ ચમત્કારો બતાવ્યા છે, પરંતુ એના આધારે આજે આપણે એમને ચમત્કારના સર્જક કહેવા નથી. નર્મદા શંકર આચાર્ય કરીને એક અમદાવાદના કાલુપુર મંદિરના કુલ મુખત્યાર હતા. યોગીજી મહારાજ પ્રત્યે એમને ખૂબ દ્વેષ હતો, પરંતુ એમના જીવનમાં વ્યવહારિક મુશ્કેલી એકવાર એવી આવી એમાં કોઈ રીતે છૂટી શકાય એવું હતું નહીં. કોઈકે એમને સૂચન કર્યું કે તમે યોગીજી મહારાજ બહુ પ્રતાપી સંત છે, એના આશીર્વાદ લ્યો તો કદાચ આ મુશ્કેલીમાંથી તમે ઉગરી જાઓ. એટલે યોગીજી મહારાજના આશીર્વાદ લેવા માટે ગોંડલ ગયેલા. યોગીજી મહારાજનો દ્વેષ એમણે કરેલો યોગીજી મહારાજ પણ જાણતા હતા, છતાં પણ યોગીજી મહારાજને તો પોતાના શત્રુ જેવું કંઈ હતું જ નહીં. યોગી બાપે એમને આશીર્વાદ આપ્યા અને નર્મદા શંકર આચાર્યનું કામ પતી ગયું, એ મુશ્કેલીમાંથી ઉગરી ગયા. યોગીજી મહારાજ ગોંડલ થી પાછા અમદાવાદ આવતા હતા ત્યારે રસ્તામાં સુરેન્દ્રનગર આવ્યો, ત્યાં નર્મદા શંકરાચાર્ય રહેતા હતા. એટલે એમણે કહ્યું કે સ્વામી તમારે મારા ત્યાં પગલા હવે કરવા જ પડશે, મારે તમને જમાડવા, એ વગર હું તમને આગળ જવા દઈશ નહીં. યોગીજી મહારાજ એમના ત્યાં પધાર્યા. એ વખતે સંઘ લગભગ 40-45 હરિભક્તોનો યોગીજી મહારાજની સાથે હતો, એટલે 45 માણસોની રસોઈ નર્મદા શંકરાચાર્યએ પોતાના ઘેર કરેલી. પણ યોગીજી મહારાજ પધાર્યા છે એ વાત ચારે બાજુ ધીમે ધીમે કરતા સુરેન્દ્રનગરમાં પ્રસરી, તો 300 માણસ જમવાટાણે ભેગું થઈ ગયું. નર્મદા શંકર આચાર્ય તો મૂંઝાઈ ગયા. એમને થયું કે આટલા બધા માણસોની રસોઈ કરી નથી, આપણા ઘેર ખૂટશે તો આપણું ખોટું દેખાશ. યોગીજી મહારાજની પાસે આવ્યા ને વાત કરી કે સ્વામી મેં તો 45 માણસોની રસોઈ કરેલી, 300 માણસ થઈ ગયા છે. યોગીજી મહારાજે કહ્યું કે રસોઈ ક્યાં પડી છે? સ્વામી ત્યાં રસોઈ હતી ત્યાં ગયા, રસોઈ બધી ઢાંકી દીધી, ત્યાં મહારાજની મૂર્તિ પધરાવી, ઘીનો દીવો કર્યો. યોગીજી મહારાજે કહ્યું કે આ ઢાંકેલું કાઢ્યા વગર અંદર સાણેથી જેમ દાણા કાઢે કોઠીમાંથી, માણસ એમ અંદરથી બધું કાઢતા જજો રસોઈ, અને 300 માણસ જમી રહેશે. અને જેટલા કંઈ માણસો આવેલા 300 માણસ બધા જમી રહ્યા, એક કણ પણ કોઈના માટે ખૂટ્યો નહીં. આ ચમત્કાર યોગીજી મહારાજે બતાવેલો, પણ એના કારણે આપણે આજે યોગીજી મહારાજને ચમત્કારના સર્જક કહેવા નથી. યોગીજી મહારાજ ઈસવીસન 1956 ની અંદર તળાજા ગયેલા, બપોરે 12:30 વાગે જમણવાર શરૂ થવાનો હતો અને ભયંકર વાદળા ઘેરાઈ ગયા, વરસાદ પડું પડું થવાની તૈયારીમાં આવી ગયો, ખુલ્લા મેદાનની અંદર જમવાનું હતું. બધા હરિભક્તો યોગી બાપા પાસે દોડી આવ્યા કે સ્વામી આ જમવાનો ટાઈમ થયો છે, આ વરસાદ ઘેરાયો છે, જો વરસાદ પડશે તો રસોઈ બગડશે, કોઈને જમવાનું સુખ નહીં આવે, માટે વરસાદ બંધ થાય એવું કંઈ કરો. યોગીજી મહારાજે કહ્યું કે જાઓ પંકજ જમી રહેશે ત્યાંથી વરસાદ નહીં પડે. અને વરસાદ એ અટકી ગયો અને પંગત પૂરી થઈ, બધા હરિભક્તો જમી લીધું, પછી મુશળધાર વરસાદ વરસ્યો. પણ આ ઘટના બની, એના આધારે આજે આપણે યોગીજી મહારાજને ચમત્કારના સર્જક કહેવાના નથી. આવા સેંકડો પ્રસંગ એમના જીવનમાં બન્યા છે, પણ એથી યોગીજી મહારાજ ચમત્કારના સર્જક નથી. ઈસવીસન 1963 ની અંદર યોગીજી મહારાજ ગોંડલમાં હતા. એ વખતે ખારવા ગામના હિંમતભાઈ પટેલ કરીને હરિભક્ત યોગીજી મહારાજનો સમાગમ કરવા આવેલા, પછી વિદાય થવાના હતા એટલે રજા લેવા આવ્યા. યોગીજી મહારાજે કહ્યું કે એક દિવસ રોકાઈ જાઓ, આજે નહીં આવતીકાલે જજો. એમણે કહ્યું કે ભલે સ્વામી, અને પોતે રોકાઈ ગયા. એ જે બસમાં જવાના હતા એ બસને ભયંકર અકસ્માત થયો, બધા મુસાફરોને એમાં મૃત્યુ થયેલા. હિંમતભાઈ પટેલને યોગીજી મહારાજે રોકીને એમાંથી બચાવી લીધા. યોગીજી મહારાજ ભવિષ્યનું જાણી શકતા હતા, કાલે શું થવાનું એમને ખબર પડતી હતી, છતાં પણ આ પ્રસંગના આધારે આપણે યોગીજી મહારાજને ચમત્કારના સર્જક કહેતા નથી. યોગીજી મહારાજની ઉંમર જ્યારે માત્ર 13 વર્ષની હતી, સંવત 1961 સાલમાં ધારી ગામમાં શ્રીપતિ પ્રસાદજી મહારાજ આચાર્યની પધરામણી હતી. એ વખતે યોગીજી મહારાજના પિતા શ્રી દેવચંદભાઈ એમને થયું કે આચાર્ય મહારાજને આપણા ઘેર પધરામણી કરાવીએ, પણ ઘરની અંદર માત્ર 40 રૂપિયાની મૂડી હતી. હવે 40 રૂપિયાની મૂડીની અંદર શું આગતા સ્વાગતા થઈ શકે, કારણ કે આચાર્ય મહારાજ આવે તો કેટલો મોટો રસાલો આવે ભેગો, પધરામણીની ભેટ મૂકવાની હોય, ધોટિયા ઓઢાડવાના હોય, એટલે બધા મૂંઝાતા હતા. યોગીજી મહારાજે કહ્યું કે એ વખતે એમનું નામ હતું જીણાભાઈ, કે તમે મૂંઝાશો નહીં, 40 રૂપિયામાં બધું થઈ રહેશે. પછી 40 રૂપિયાની અંદરથી જે કંઈ વસ્તુઓ બજારમાંથી લાવવાની હતી, ધોતિયા પૂજાપાનો સામાન વગેરે, એ બધું લાવ્યા. અને છતાં પણ જ્યારે પધરામણી પૂરી થઈને આચાર્ય મહારાજ વિદાય લીધી ત્યારે ડાબલાની અંદર 40ના 40 રૂપિયા પાછા એમને એમ હતા, એકેય રૂપિયામાંથી ઓછો થયો નહોતો. 13 વર્ષની ઉંમરે યોગીજી મહારાજે આ ચમત્કાર બતાવેલો, છતાં પણ એના આધારે આપણે એમને ચમત્કારના સર્જક કહેતા નથી. સંવત 1996 સાલમાં છનવો દુકાળ પડેલો, એ વખતે યોગીજી મહારાજ ગોંડલની બાજુમાં ખોખરી ગામ છે ત્યાં આગળ ગયેલા. ત્યાં આગળ લવજી ભગત કરીને એક સત્સંગી હતા, 15 જણનું કુટુંબ હતું એમનું. દુકાળને કારણે માત્ર 9 મણ જ બાજરો પાકેલો. હવે 9 મણ બાજરામાં 15 જણનું કુટુંબ આખું વર્ષ કેમનું ખેંચી શકે? એમાં યોગીજી મહારાજ ધર્મા દોગરા ત્યાં પહોંચ્યા. યોગીજી મહારાજને લવજી ભગતે કહ્યું કે સ્વામી 9 મણ બાજરો થયો છે અને 15 વ્યક્તિઓ અમે કુટુંબમાં છીએ, છતાં પણ તમારે જેટલો બાજરો ધર્માદામાં લઈ જવો એટલો બાજરો તમે જ લઈ જાઓ, આ ઢગલો પડ્યો છે. યોગીજી મહારાજે 2 મણ બાજરો ધર્માદા માટે લીધો, 7 મણ બાજરો ઘરની અંદર રહ્યો. યોગીજી મહારાજે કહ્યું કે આને કોઠીમાં ભરી દો અને નીચે કાણું પાડીને આમાંથી કાઢજો, અને આખું વર્ષ 7 મણ બાજરાની અંદરથી 15 જણા કુટુંબે પૂરું કર્યું. બીજે વર્ષે કોઠી ખોલી ત્યારે 10 મણ બાજરો અંદર હતો. પરંતુ એના આધારે આપણે યોગીજી મહારાજને ચમત્કારના સર્જક કહેતા નથી. આવા એક પ્રસંગ નહીં, આવા સેંકડો પ્રસંગો બન્યા છે યોગી બાપાના જીવનમાં. પણ છતાંય આના આધારે આપણે એમને ચમત્કારના સર્જક કહેવાના નથી. સંવત 1992 યોગીજી મારા કંથારી આવેલા, અને ત્યાં આગળ રત્ના લુહાર કરીને એક ભાઈ હશે, એનો દીકરો હતો, એનું નામ હતું કુબેર. એ કુબેર લુહારનું મૃત્યુ થયેલું જે ટાઈમે યોગીજી મારાની ગામમાં પધરાવણી થઈ, એના થોડાક સમય પહેલા જે કુબેર મૃત્યુ પામેલો, એ વખતે કેટલાક દ્વેષીઓ હતા. એના રત્ના લુહારને કહ્યું કે આ કેસરીસિંહ દરબારના ત્યાં યોગીજી મહારાજ આવ્યા છે ને, લોકો એને ભગવાન કહે છે, જા તું ત્યાં આગળ તારા દીકરાને લઈને, એને જીવતો કરશે. દ્વેષભાવથી કહેલું, કારણ કે યોગીજી મારે ક્યાંથી જીવતો કરી શકવાના હતા, ખોટું જ દેખાવાનું હતું યોગી બાપાનું, કારણ કે મરેલો કે જીવતો થવાનો હતો નહીં. પરંતુ પેલો હવે જેનો દીકરો મરી ગયો તો ડૂબતો માણસ તરણું પકડે એમ માનીને પોતાના દીકરાને લઈને આવ્યો, કહ્યું કે સ્વામી મારો દીકરા એને તમે બેઠો કરી આપો, તમને લોકો ભગવાન કહે છે. યોગીજી મારે કે અમે ભગવાન નથી, અમે તો ઠાકોરજીના સેવક છીએ, મહારાજની ધૂન કરીએ, તમારો દીકરો જીવતો થાય. અને રત્ના લુહારનો દીકરો કુબેર મરેલો એ કંથારીની અંદર જીવતો થયેલો. છતાં પણ યોગીજી મહારાજને આપણે આ પ્રસંગના આધારે ચમત્કારના સર્જક કહેવાના નથી. 1955 સાલમાં યોગીજી મહારાજ રાજકોટમાં હતા, અને ત્યાં આગળ ડૉક્ટર રમણલાલ યાજ્ઞિક એમને લઈને સિટી કાક આપણા વિદ્યાનગરમાં સત્સંગી છે, એ પોતે દર્શન કરવા આવ્યા યોગી બાપાના. રમણલાલ યાજ્ઞિક સંપૂર્ણ નાસ્તિક, પણ સિટી કાકા એમના મિત્ર એટલે આગ્રહ કર્યો કે ચાલો દર્શન કરવા આવો, એટલે મિત્રને ના ન પાડી શકાય એટલે શરમે કર્મે આવ્યા. પણ આવતા આવતા એમણે 5 સંકલ્પ કરેલા કે આ 5 સંકલ્પ યોગીજી મહારાજ જો પૂરા કરે ને તો આપણે એમને સાચા સાધુ માનવા. પહેલો સંકલ્પ એવો હતો કે હું જઉં તો મને આસન પાથરી દે. બીજો સંકલ્પ કર્યો કે મને હાર પહેરાવે. ત્રીજો સંકલ્પ કર્યો કે હું આફ્રિકા દારે સલામ જવાનો છું, 10 વાગે મને કઈ બતાવે. ચોથો સંકલ્પ કર્યો કે યોગી બાપા મને પ્રસાદ આપે. અને 5મો સંકલ્પ કર્યો કે પ્રસાદ આપીને કહે કે આ મિત્રોને પણ તમે પ્રસાદ વહેંચજો. આ 5 સંકલ્પ મનમાં કરીને રમણલાલ યાજ્ઞિક પોતે યોગી બાપા પાસે આવ્યા. સીટી કાકા જેવા એમને લઈને આવ્યા, યોગી બાપા એકદમ પોતાના આસન ઉપર ઉભા થઈ ગયા, અને બાજુમાં નાનું ગાડલું પડેલું એ પાથરી આપ્યું કે લો લો બેસો બેસો. ડોક્ટર સાહેબ તો કે બહુ મોટા કહેવાય, આસન પાથરી આપી પહેલો સંકલ્પ પૂરો. પછી તરત જ બાજુમાં યોગીજી મહારાજ પાસે હાર પડેલો, કોઈ હરિભક્ત આવીને પહેરાવ્યો હશે. યોગીજી મહારાજે એમને હાર પહેરાવ્યો, બીજો સંકલ્પ પૂરો કર્યો. ત્રીજો સંકલ્પ યોગીજી મહારાજે કહ્યો પ્રસાદનું પડીકું આપતા કે તમે હવે અહીંયાથી આફ્રિકા જાઓ છો, ચલો આ પ્રસાદ તમે લેતા જાઓ અને ત્યાં તમારા મિત્રોને પણ આપજો. 2 સેકન્ડની અંદર 5 સંકલ્પ ધડ ધડ ધડ ધડ કરતા બધા પૂરા થઈ ગયા. પેલા રમણલાલ યાજ્ઞિક સ્વામીના પગમાં પડી ગયા. પણ આના કારણે આપણે યોગીજી મહારાજને ચમત્કારના સર્જક આજે કહેવાના નથી. યોગીજી મહારાજના આશીર્વાદથી આયુષ્ય વધ્યાના, રોગ ટળ્યાના, ભૂત નીકળ્યાના, પુત્રો થયાના, વ્યવહારિક મુશ્કેલીઓ ટળ્યાના, વરસાદ ચાલુ બંધ થયાના, રસોઈ વધવાના અનેક પ્રસંગો થયા છે. પરંતુ એનાથી યોગીજી મહારાજ ચમત્કારના સર્જક નથી. યોગીજી મહારાજની નિરાવરણ દ્રષ્ટિ હતી, ભૂત ભવિષ્ય અને વર્તમાનને એ જાણતા હતા, અંતર્યામી હતા. એમણે અનેકને સમાધિ કરાવી છે, દિવ્ય દર્શન કરાવ્યા છે, છતાં પણ એના આધારે આજે અમને ચમત્કારના સર્જક આપણે કહેવાના નથી. કારણ કે કદાચ આવું બધું તો કોઈ બીજાથી પણ થઈ શકે. કોઈ ચાલુ વરસાદને બંધ કરી શકે, કોઈ બંધને ચાલુ કરી શકે, કોઈ આ પ્રકારે મરેલાને પણ જીવતો કરી શકે. આપણે તો ત્યાં સુધી કલ્પના કરીએ, કલ્પના કરો કે આપણા બાપનું કહી જાય છે. તો કદાચ યોગીજી મહારાજે આવું બધું જે કર્યું એવું કોઈ કરી શકે, પરંતુ યોગીજી મહારાજનો ચમત્કાર, એ સૌથી મોટો ચમત્કાર એ જો કોઈ પણ હોય તો BAPSની બાળ પ્રવૃત્તિ અને યુવા પ્રવૃત્તિ છે. આ સાંભળીને તમને આંચકો લાગશે, ભાઈ આમાં શું ચમત્કાર જેવું છે? દરિયો તરી જાય ચમત્કાર નહીં, તળાવ તરી જાય ચમત્કાર, આ તો એના જેવી વાત થઈ. આટલું બધું યોગીજી મહારાજે કર્યું, ખૂટેલી રસોઈ વધારી, વરસાદ ચાલુ હતો એ બંધ કર્યો, મરેલાને જીવતો કર્યો, 5 સંકલ્પો પેલા હરિભક્તના અંતર્યામી પણ પૂરા કર્યા, એ ચમત્કાર નહીં. અને બાળ પ્રવૃત્તિ અને યુવા પ્રવૃત્તિ ચમત્કાર કેવી રીતે? આપણને માનવામાં એવી વાત નથી, પણ સમજવી બહુ સરળ છે. હમણાં ગુજરાત સરકાર નર્મદાની પાઇપલાઇન નાખી રહી છે, એમાં તમે હમણાં થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું હશે કે ઢાંકીથી ધોળાવીરા સુધી પાણી પહોંચાડવાનું છે. ઢાંકી ઉત્તર ગુજરાતમાં આવેલું એક નાનું ગામડું છે, ધોળાવીરા કચ્છનું ગામડું છે, બંને વચ્ચે 75 મીટરનો હાઇટનો ડિફરન્સ છે. એટલે ગુજરાત સરકાર 16 પમ્પિંગ સ્ટેશન જુદા જુદા જગ્યાએ ઊભી કરશે, અને એક પમ્પિંગ સ્ટેશન પાણીની હાઇટ 5 ફૂટ ઊંચી કરે, બીજું 5 ફૂટ, એમ કરતાં કરતાં 75 ફૂટ ઊંચે ધોળાવીરા સુધી પાણી પહોંચાડવાની યોજના છે. 16 પમ્પિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. હવે કોઈ માણસ એવો આવે કે જે વગર પમ્પિંગ સ્ટેશને ઢાંકીથી ધોળાવીરા સુધીનું પાણી એક ધડાકે પહોંચાડી દે, તો આપણે શું કહીએ? આ નેવાના પાણી મોભે ચડાયા કે જબરો ચમત્કાર કર્યો. કારણ કે 16 પમ્પિંગ સ્ટેશન દ્વારા જે પાણી ઉપર ચડે, 75 મીટરની હાઇટ સુધી પાણીને પહોંચાડવું, એ કઈ રમત વાતો છે નહીં. હવે એક સબમર્સિબલ પંપ વગર, કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વગર, કોઈ વ્યક્તિ 75 મીટરની હાઈટ સુધી પાણીને તળિયેથી પહોંચાડી દે તો આપણને ચમત્કાર લાગે કે ન લાગે? કારણ કે જે અશક્ય જે શક્ય કર્યું, પાણી ઉપરથી નીચે આવે મશીન વગર, પણ નીચેથી ઉપર જવું હોય તો મશીન મૂકવું જ પડે ને. નેવાનું પાણી કોઈ દાડ મોભે ચડે નહીં વગર મશીને. તો આપણે આવું કાર્ય કોઈ કરી બતાવે તેને ચમત્કાર કહીએ. તો યોગીજી મહારાજે જે આ બાળ સંસ્કારનું કાર્ય કર્યું, યુવા પ્રવૃત્તિનું કાર્ય કર્યું ને, એ આ નેવાના પાણી મોભે ચડાવે જેવું જ. કારણ કે બાલ્યાવસ્થા યુવાવસ્થા કેવી છે? તે રંગીલી છે, મોજીલી છે, રમતિયાળ છે, સ્વચ્છંદી છે, ઉચ્છૃંખલ છે, મહદ અંશે નાસ્તિક છે. હવે એવા બાળકોને, એવા યુવાનોને આ ભગવાન ભજતા કરવા, આધ્યાત્મિક માર્ગે વાળવા, એ હરદ્વારની ગંગાને એવરેસ્ટ સુધી પાછી રિવર્સ ગિયરમાં લઈ જવા જેવું કાર્ય છે. પણ એ યોગીજી મહારાજે કરેલું, એ યોગીજી મહારાજનો મોટો ચમત્કાર. આ ચમત્કાર કોઈ ચમત્કારી બાવો ન કરી શકે. એ પોતે હાથમાંથી કંકુ ખેરવતો હોય, કે હવામાં ઉડતો હોય, કે પાણી ઉપર ચાલતો હોય, કે વરસાદ ચાલુ બંધ કરી શકતો હોય, પણ આ નવી પેઢીને એ ભગવાનના માર્ગે વાળવી અને આ પ્રકારે સંસ્કારના માર્ગે વાળવી એ કોઈ ચમત્કારી બાવાનું કાર્ય નથી. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે ને સાથે જાય. પ્રાણ અને પ્રકૃતિ ભેગા આવે અને ભેગા જાય. એ પ્રકૃતિ માણસ છોડી શકતો નથી. ગમે તેવો ચમત્કારી માણસ હોય પણ પોતાની પ્રકૃતિને છોડવી અઘરી પડે છે. બીજાની તો ક્યાંથી મુકાવી શકે? શાસ્ત્રોમાં પરાશર મુનિની વાત આવે છે. પરાશર ઋષિને પેલી મત્સ્યગંધા હોડી પાર કરાવતી હતી. મત્સ્યગંધાનું રૂપ જોઈને પરાશર એમાં લોભાઈ ગયા. પરાશર ઋષિએ મત્સ્યગંધા પાસે અઘટિત માંગણી કરી. ત્યારે મત્સ્યગંધા કહે છે કે અત્યારે તો સૂર્ય મધ્યાને તપે છે, આ ચારે બાજુ પ્રકાશ છે, એની અંદર તમે આવી અઘટિત માંગણી કરો એ યોગ્ય ન કહેવાય. પરાશરે ધડાક લઈને પોતાની યોગ ક્રિયાથી સૂર્યને ઢાંકી દીધો, અંધારું કરી નાખ્યું. તો એ કરી શક્યા, પણ પોતાનો વ્યભિચારનો વિચાર બદલી ન શક્યા અને વ્યાસનો જન્મ રોકી ન શક્યા. તો જુઓ, પોતાની જ પ્રકૃતિ, આ સૂર્યને ઢાંકી શકાય એટલું યોગ બળો હતું, પણ પોતાની પ્રકૃતિ મૂકી શક્યા નહીં. ગુણાધ્યાન સ્વામીએ કહ્યું છે કે સૌભરી ઋષિ બીજા બધાના જાડા પેશા બંધ કરી શક્યા, પણ પોતાના ન કરી શક્યા, સુકન્યામાં લોભાઈ ગયા. તો આ પ્રકારે પોતાની પ્રકૃતિને છોડવી માણસ માટે બહુ અઘરી છે. અંગ્રેજીમાં એવું લખ્યું છે કે ઇટ ઇઝ હાર્ડ ટુ બ્રેક એન એટમ, બટ ઇટ ઇઝ હાર્ડ ટુ બ્રેક અ પ્રેજ્યુડાઇસ. અણુને તોડવો અત્યંત કઠણ કામ છે, કારણ કે અણુ સૌથી સૂક્ષ્મ છે અને વસ્તુ જેમ જેમ નાની થતી જાય ને એમ એને તોડવી અઘરી પડે. ચોકનો ટુકડો હોય એને તોડવો સહેલો, ફટ કરો બે કટકા થઈ જાય, પણ બે કટકામાંનો એક કટકો લઈને એને તોડવો હોય તો થોડીક વધારે મહેનત કરવી પડે, પણ એના બે કટકા થયા હોય એમાંથી એકને લઈને એને તોડવાનો હોય તો એમાં વધારે મહેનત કરવી પડે, પણ એના જે બે કટકા થાય એમાંથી એકને તોડવો હોય તો પછી દસ્તો લાવવો પડે, ખાંડવો પડે, પણ પછી એની રજ થઈ ચોકની, એ ચોકની રજને તોડવી હોય તો એ રજકણને તમે અથોડીઓ મારણ તોય તૂટે નહીં. તો અણુ તો રજકણથી પણ નાનો છે, તો એને તો તોડવો અત્યંત અઘરો છે. અત્યંત રાસાયણિક શક્તિ ઉત્પન્ન કરીને અણુને તોડવામાં આવતો હોય છે. તો અણુ તોડવો અઘરો છે, પણ એના કરતાં કહે છે કે પોતાની જે પ્રકૃતિ, પોતાની જે શૈલી જીવનમાં ઘડાઈ ગઈ હોય એને બદલવી એ એના કરતાં પણ અઘરું કાર્ય છે. તો યોગીજી મહારાજે આ ચમત્કાર કર્યો. યુવાન પેઢી, બાળ પેઢી, કે જેને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા જ ના હોય, જેને ભગવાન ભજવાના માર્ગ સાથે કોઈ નિસ્બત જ ના હોય, એવા લોકોને એમની પ્રકૃતિ બદલીને આ માર્ગે સ્વામીએ પોતે વાળ્યા. યોગીજી મહારાજ એમના જીવનમાં જો વાંદરાને માળા ફેરવાવી હોત ને તો આપણે બધા એને ચમત્કાર ગણત. ઓહો, કે યોગીજી મહારાજે ફલાણા ગામમાં ગયેલા ને ત્યાં વાંદરાને માળા ફેરવાવેલી. પણ આજના યુવાનો વાંદરા કરતા ઓછા ઉતરે એવા હોય છે. હવે એને આ માળા ફેરવતા કર્યા એ યોગીજી મહારાજનો ચમત્કાર ન કહી શકાય? તો એ ચમત્કાર યોગીજી મહારાજે કર્યો. વાંદરાને માળા ફેરવાય તેમાં શું આપણું હારું થવાનું હતું? પણ યોગીજી મહારાજ આ બાળકોને, યુવાનોને માળા ફેરવતા કરીને, ભગવાન ભજતા કરીને આપણને જે નિરાત કરી આપી છે એ એમનો મોટો ચમત્કાર. એ ચમત્કાર યોગીજી મહારાજે સર્જેલો. આજે તમે સમાજની અંદર જુઓ તો 20 વર્ષની કોઈ ભણેલી ગણેલી સારા વાનવાળી દેખાવાળી કન્યા એ 70-75 વર્ષના વૃદ્ધ અભણ અકિંચન વ્યક્તિને પરણે ખરી? 75 વર્ષનો કોઈ ડોસો હોય એને કોણ પરણે 20 વર્ષની કન્યા? કદાચ પરણે જે 75 વર્ષના વ્યક્તિ પાસે કરોડોની મિલકત હોય ને તો, પણ 75 વર્ષનો વૃદ્ધ માણસ જેની પાસે કોઈ મિલકત ના હોય, જેની પાસે કોઈ ડિગ્રી ના હોય, કોઈ ભણતર ના હોય, એને 20 વર્ષની ભણેલી ગણેલી દેખાવડી સુંદર કન્યા પરણે ખરી? એ અશક્ય છે. પણ યોગીજી મારે ચમત્કાર કરી બતાવ્યો, 20-20 વર્ષના મુંડી નાખીને સાધુ બનાવીને બેસાડી દીધેલા એમણે. 20-20 વર્ષના યુવાનો એ 75 વર્ષના યોગીજી મહારાજને પરણ્યા.

પણ આ વાત તમારે કરવાની નહીં. ત્યાં ગોલો સ્વામી અમે આફ્રિકાથી અહીંયા ભણવા માટે આવ્યા ત્યારે ત્યાં ગોલો સ્વામીને યોગીજી મારે કહેલું કે આપણે એક કામ સાધુ કરવા છે ને એમાં તમને સાધુ કરવા છે. ત્યાં ગોલભ સ્વામી કહે છે કે હું ના જ પાડું, જ્યારે જ્યારે મન વાત કરે ત્યારે હું કહેતો કે હું સાધુ થવાનો નથી. એવી રીતે મહંત સ્વામી વિવેકસાગર સ્વામીના પણ દ્રષ્ટાંત છે. પણ આજે એ બધાને યોગીજી મહારાજે પોતે આ સાધુ કરીને બેસાડ્યા, આજે એમનો ચમત્કાર છે. ના પાડનારાને પાડ્યા, ના પાડનારાના વિચારો બદલીને યોગીજી મહારાજે કાર્ય કર્યું. આ વિચારસરણી બદલવી એ મોટો ચમત્કાર છે. કે ગુજરાતીમાં કહે છે એક લેખકે લખ્યું છે કે ઉપગ્રહ છોડવો સહેલો છે પણ પૂર્વગ્રહ છોડાવવો અઘરો છે. ઉપગ્રહ કદાચ છોડી શકાય, હવે એ બહુ અઘરું કાર્ય. રોકેટ છોડવું હોય અંતરિક્ષની અંદર કરોડો ડોલરનો ધુમાડો થઈ જતો હોય છે, એમાં જો પહોંચ્યું પહોંચ્યું બાકી અડધેથી ઘણા બળીને એઠા આવતા હોય પાછા. તો ઉપગ્રહ હજી કદાચ છોડી શકાય પણ પૂર્વગ્રહ છોડાવવો માણસના મગજમાંથી એ બહુ અઘરું છે. તો આ બધા યુવાનોના મનમાં પૂર્વગ્રહ હતો કે અધ્યાત્મ તો હવે પેલા ઘરડા ડોહાઓનું કામ, આ ભગવાન ભજવાનું કામ એ તો ધોળા વાળવાળાનું કામ, ધોતિયાવાળાનું કામ, પેન્ટ પાટલૂન વાળાનું કામ નહીં. આ બધી માન્યતાઓ જે યુવાનોના મનની અંદર ઘર કરી ગઈ હતી એ યુવાનોને, એ બાળકોને યોગીજી મહારાજે આધ્યાત્મિક માર્ગે વાળ્યા એ એમનો મોટો ચમત્કાર છે. લોકોના જીવન બદલ્યા એ એમનો મોટો ચમત્કાર છે. દક્ષિણ ભારતની અંદર એક કવિ તત્વરૈયર થઈ ગયા. એકવાર એ કવિ તત્વરૈયરે પોતાના ગુરુની સ્તુતિ એ ભારણી છંદની અંદર લખી. સંસ્કૃત સાહિત્યમાં જુદા જુદા છંદ આવે છે. આપણે જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ લખીએ બોલીએ છીએ અનુષ્ઠુપ છંદ કહેવાય. શ્રીમદ સદગુણ શાલિનમ બોલીએ છીએ શાર્દુલ વિક્રીડિત છંદનો શ્લોક કહેવાય. શ્રી હરિમ સાક્ષરમ બોલીએ છીએ તોટક છંદનો શ્લોક કહેવાય. તો એવી રીતે ભારણી નામનો પણ એક છંદ છે. તો એ છંદની અંદર આ કવિ તત્વરૈયરે પોતાના ગુરુની સ્તુતિ લખી. આ જોઈને બધા વિદ્વાનો જે હતા દક્ષિણ ભારતમાં એકદમ છંછેડાઈ ગયા. બધા કવિ તત્વરૈયર પાસે આવીને એનો ઉધડો લેવા માંડ્યા કે તું શું તારા ગુરુની ભારણી છંદની અંદર સ્તુતિ લખવા બેસી ગયો? આ છંદની અંદર તો એવા વીર પુરુષની સ્તુતિ લખાય કે જે વીર પુરુષે એકલે હાથે હજાર હાથીઓનો સંહાર કર્યો હોય એવો વીર પુરુષ હોય ને એની સ્તુતિ માટે ભારણી છંદ લખાય. તારો ગુરુ કેવો મોટો છે તો તું એની ભારણી છંદમાં સ્તુતિ લખવા માંડ્યો છે. ત્યારે કવિ તત્વરૈયાએ કહ્યું કે જુઓ ભાઈ, મેં પ્રયત્ન કર્યો નથી, આ તો માં શારદા દેવીની કૃપાથી આપોઆપ મને સ્ફૂર્ણાથીના ભારણી છંદમાં શ્લોકો લખાયા છે, એટલે જરૂર મારા ગુરુ એવા વીર પુરુષ હોવા જોઈએ, કારણ કે આ તો અંતઃસ્ફૂર્ણાથી શારદા દેવીએ મારી પાસે લખાવ્યું છે. પેલા વિદ્વાને કહે કે એમ નહીં, અમારે તારા ગુરુને મળવું પડશે. કે ચાલો લઈ જાઉં. પોતાના ગુરુ પાસે આ કવિ તત્વરૈયાએ વિદ્વાનોને લઈ આવ્યો અને અપ્રવચને ન પ્રવચનમ, એ ગુરુનું નિર્મળ જીવન જોઈ આ બધા વિદ્વાનોનો ઘમંડ એ ઓગળી ગયો. કથા વાર્તા તો હજી થઈ જ નહોતી પણ બધા વિદ્વાનોને પેલા ગુરુની નમ્રતા એકદમ સ્પર્શી ગઈ અને બધા પોતે આ ગુરુને ઝૂકી પડ્યા અને પેલા કવિને વાત કરી કે હજાર હાથીઓને મારવા કરતાં પણ એક વિદ્વાનનો અહંકાર ઓગાળવો ને એ બહુ અઘરું કાર્ય છે, તારા ગુરુએ એ કાર્ય કર્યું, આજે અમારા અહંકારના ચૂરે ચૂરા કરી નાખ્યા છે, એટલે તારા ગુરુની સ્તુતિ માટે ભારણી છંદ પણ ટૂંકો પડે. આ અઘરું કાર્ય છે હજાર હાથીને મારવા કરતાં. તો બીજાના મનની અંદર જે કંઈ અહંકાર હોય, જે કંઈ વિચારો હોય, એને સમૂળગા બદલીને પોતાનો જે માર્ગ છે એની અંદર વાળવા એ અઘરું કાર્ય છે. હજાર હાથી મારવા કરતાં જ અઘરું કાર્ય છે. એ યોગીજી મહારાજે કર્યું. યુવાનો બાળકો એના ભગવાનના માર્ગે વાળાને પણ લાલચથી નથી કર્યું આ કાર્ય. યુવાનો બાળકોને ભેગા કરી શકાય. બાળકોને ભેગા કરવા શું કરવું પડે? ચોકલેટની કોથળી આમ અધ્ધર કરીને બતાવવાની, તો 50 બાળકોનું ટોળું ક્રિકેટ રમતો હોય તો તમારી પાસે આવી જાય. તો યોગીજી મહારાજે ચોકલેટની કોથળીઓ બતાવીને બાળકોને ભેગા નથી કર્યા. યુવાનોને ભેગા કરવા તો બહુ સહેલો રસ્તો છે. સરસ મજાનો વિડીયો મૂકી દેવાનો, સારી ફિલ્મ મૂકી દેવાની, તો બધા આવી રીતે પાનના ગલે ઊભા ઊભા જોવા ટોળું વળી જશે. તો યોગીજી મહારાજે એ રીતે કે યુવાનોને ભેગા નથી કર્યા. કોઈ લાલચથી, કોઈ લોભ બતાવીને, કોઈ ધાક ધમકીથી, કોઈ પૈસા આપીને આ કાર્ય નથી કર્યું. ઉલટાનું કસણી કરતા યોગીજી મહારાજ. તો યોગીજી મહારાજે એક યુવક કોલેજ ખોલેલી, YYUC, યોગી યુવક ઉપવાસ કોલેજ. જે કોણ યુવક આવે એને આ કોલેજનો સભ્ય બનાવવાનો, એની ઈચ્છા હોય કે ન હોય, ઉપવાસ આપવાનો એટલે આપવાનો. યોગીજી મહારાજને સવારે લોકો સ્નાન કરવા જાય તો જે સ્નાન કરવા જાય એને ઉપવાસની ફી ભરવાની રહેતી. સ્નાન કરવા જાય એટલે એણે એ દિવસ ઉપવાસ કરવાનો. તો એ પડાપડી થઈ યોગીજી મહારાજને નવડાવવા માટે યુવકોની. હવે આવું ચિત્ર બહાર ક્યાંય જોવા મળે? ઉપવાસ કરવાનો હોય અને છતાં પણ ત્યાં આગળ જવા માટે પડાપડી થાય, ખાવા માટે પડાપડી થાય, પણ ઉપવાસ માટે પડાપડી કોણ કરે? પણ યોગીજી મહારાજના સાનિધ્યમાં આ બનતું, આ એમનો ચમત્કાર હતો. યોગીજી મહારાજની પાસે યુવકો વેકેશનમાં આવે

ત્યારે યોગીજી મહારાજ એ યુવકોની પાસે ઉકરડા ઉથામડાવે, સંડાસ બાથરૂમ સાફ કરાવડાવે, ખેતરની અંદર કાંકરા વીણાવડાવે, ઠંડા પાણીએ નાહવાની આજ્ઞા કરે, સવારે 4 વાગે ઉઠાડે અને કથા વાર્તા કરે, સેવા તપ સંયમ એની અંદર પલોટતા, અને છતાં પણ યુવાનો વેકેશન પડ્યું નથી કે યોગીજી મહારાજ પાસે પહોંચી જતા, આ એમનો ચમત્કાર કહેવાય. કયા એક આજે ધર્મગુરુ છે દુનિયાની અંદર કે જે ધર્મગુરુ પોતાની પાસે આવનારા યુવકને ઉપવાસ આપતા હોય, એની પાસે સેવા કરાવતા હોય, તપ કરાવતા હોય, સંયમ શીખવતા હોય, અને છતાં પણ યુવાન એની પાસે દોડતા દોડતા જતા હોય, એ દ્રશ્ય દુર્લભ છે જે યોગીજી મહારાજે સર્જેલું. આ એમનો ચમત્કાર હતો. વેકેશન પૂરું થવાનું હોય ત્યારે યોગીજી મહારાજે છૂટા પડતા યુવાનો પોતે રડે કે હવે યોગીજી મહારાજ પાસેથી આપણે જવાનું. માના ખોળાની અંદર દીકરો જેમ માથું ગાલીને રડે પોકે પોકે, એમ યોગીજી માના ખોળાની અંદર માથું મૂકીને યુવકો પોતે રડતા. તો યોગીજી મહારાજ કહે, મહિનો દાડો એમને રોજ દૂધપાક ને માલપુડા ને સાટા ને ઘેબર ને જલેબી નહોતા જમાડતા. મહિનો દાડો રોકાય એમાં તો 5-7 ઉપવાસ ઠપકાર દીધા હોય, એને 2-5 વાર તો ઉકરડા ઉથમડાવાયા હોય, એને 50-200 પ્રદક્ષિણા ફેરવવાની આજ્ઞા કરી હોય, રોજ 4 વાગે ઉઠાડીને ઠંડે પાણીએ નવડાયો હોય. એ યુવક એને શું એવું આકર્ષણ રહ્યું હોય યોગીજી મહારાજ પાસે કે છૂટા પડવાનું મન ના થાય. મહિનામાં મહિનાની લિમિટ હોય, 15 દરમ પૂરી થઈ જાય આમાં તો. પણ યોગીજી મહારાજનો જો આ ચમત્કાર હતો કે યુવાનોને એમણે ભગવાનના માર્ગે વાળ્યા. 1984 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ રોમ ગયેલા અને ત્યાં વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મના વડા પોપ જ્હોન પોલને મળેલા, જેમણા થોડાક વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા. તો એ સ્વામીને મળ્યા ત્યારે સ્વામીની સાથે જે સંતો હતા, એ સંતોને જેને પહેલો ઉદ્ગાર એ પોપના મોઢામાંથી આ નીકળી ગયો કે ઓહો વેરી યંગ સેન્ટ્સ, ઓહો કે બહુ જુવાન સંતો છે તમારી પાસે. કારણ કે સાધુ કોણ થાય, તો મોટી ઉંમરના હોય અથવા તો પછી આવી રીતે પાકા ગલકા જેવા પાકટ ઉંમરના થઈ ગયા હોય, એ બધા આવી પ્રકારે સાધુ સંસ્થાની અંદર જોડાય, ગરડા બુઢા માણસો ભગવાન ભજવાનું કામ, કારણ કે એ લોકોનું જ હોય ને આવી માન્યતા બહાર છે. પણ યુવાન સંતોને જોવા તો આશ્ચર્ય થયું કે બહુ યુવાન સંતો છે તમારી પાસે. તો જો આ યોગીજી મહારાજનો ચમત્કાર હતો કે એમણે યુવાન શિક્ષિત લોકોને ભગવા પહેરાવ્યા. 1990 સાલમાં એલ કે અડવાણી વિદ્યાનગરમાં જ્યારે યુવા મહોત્સવ થયો ત્યારે એનું ઉદઘાટન કરવા માટે આવેલા, એ વખતે એમણે પ્રવચનમાં વાત કરેલી કે ધર્મની બાબતમાં બીજી જગ્યાએ એવું જોયું છે કે બહુધા મોટી ઉંમરના લોકો એમાં જોડાતા હોય છે, મોટી ઉંમરના લોકો જ એની અંદર ભાગ લેતા હોય છે, અને એ પણ બહુ ઓછું ભણેલા હોય એ લોકો. પણ અહીંયા એનાથી સાવ ઉલટી સ્થિતિ દેખાય છે. અહીંયા 25,000 યુવાનો ભેગા થયા છે અને એ બધા પાછા સુશિક્ષિત છે, અને આ લોકો સામેથી આકર્ષાયના કાર્યમાં ઝંપલાવે છે. આ કે મોટો પરચો એ અહીંયા આવતા દેખાય છે. જો યોગીજી મહારાજનો ચમત્કાર એ આ હતો કે એમણે આવી એક યુવા પ્રવૃત્તિ અને બાળ પ્રવૃત્તિનો પાયો અહીંયા નાખ્યો. મોટા મોટા બાપુઓ કે કથાકારો પારાયણકારોની તમે કથાઓ સાંભળો જુઓ, તેની અંદર મોટે ભાગે તમને ધોતિયાવાળા અને ધોળા વાળવાળા જોવા મળે. બાપુઓની કથાની અંદર પારાયણ થતી હોય, પુરાણીઓ બેઠા હોય, તેમાં કોણ હોય ઓડિયન્સની અંદર? કાળા વાળવાળા બહુ ઓછા હોય, ધોળા વાળવાળા કાળા કરીને બેઠા હોય, વસ્તુ જુદી છે, પણ જે જુવાનિયા હોય એની સંખ્યા બહુ ઓછી હોય. પરંતુ આજે તમે જુઓ તો આપણા સત્સંગની અંદર કેટલો મોટો યુવાન વર્ગ એ આ સત્સંગની અંદર જોડાયેલો છે. તો એ જુદું ચિત્ર સર્જનારા યોગીજી મહારાજ હતા. આ એમનો મોટો ચમત્કાર. અને કોઈ પણ પ્રકારના કળ બળ કે છળ વગર આ કાર્ય એમણે કર્યું. કળથી બળથી છળથી કરી શકે જન કોઈ, લે ખેંચી મને લાખના આપો આપ ઈશ્વર હોય. યોગીજી મહારાજે યુવાનોને આકર્ષવા કોઈ કળ નથી વાપરી, કોઈ આમ જાદુ નથી કર્યો, કોઈ બળનો પ્રયોગ કર્યો નથી, કોઈ છળ કપટ કે દંભ કર્યા નથી. એમણે પોતે પોતાનું એવું વ્યક્તિત્વ હતું કે આપો આપ એ પોતે યુવાનો એમની અંદર આકર્ષાયા. ફૂલ કદી પણ ભમરાને આમંત્રણ પત્રિકા મોકલતો નથી કે બગીચાની અંદર આ છોડવા ઉપર હું અહીંયા બેઠું છું, તમે પ્લીઝ મહેરબાની કરીને અહીંયા આવજો. ભમરો આપોઆપ એ ફૂલ પાસે પહોંચે છે, કારણ કે પોતે સ્વતઃ સુગંધીદાર છે. એમ યોગીજી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું કે યુવાનો સામે ચાલીને એમના કાર્યની અંદર જોડાયા હતા, અને આ ચમત્કાર એમણે સર્જ્યો. રામાયણની અંદર પ્રસંગ આવે છે, રાવણના ત્રાસથી પીડિત પૃથ્વી એ પોતે ભગવાનને પૂછે છે કે પરમાત્માનો અવતાર ક્યારે થયો સમજવો? ત્યારે રામ ભગવાન એને જવાબ આપે છે કે આ દેશમાં જ્યારે બ્રહ્મચારીઓ પેદા થશે, જ્યારે વિદ્યાર્થીઓ ધર્મરક્ષક ગુરુને વશ રહેશે, જ્યારે મા બાપો પોતાનો મોહ છોડી પોતાના પુત્રોને યજ્ઞરક્ષણને અર્થે સોંપી દેશે, જ્યારે બ્રહ્મચર્યનું તેજ સત્ય અને ધર્મની સેવા સ્વીકારશે, જ્યારે ઉચ્ચ કુળના તરુણો નગર જીવનના વિલાસ છોડી ગામડે ગામડે વન વગડે ફરશે,
ત્યારે ઈશ્વરનો અવતાર થયો છે એમ તમે સમજજો. યોગીજી મહારાજના જીવન ચરિત્રની અંદર જોતા આપણને ખ્યાલ આવે છે કે ખરેખર એ ઈશ્વરનો અવતાર હતા, કારણ કે નગર જીવનના વિલાસો છોડીને તરુણોએ એમના વચને ગામડે ગામડે અને વન વગડે ફરવા માટે સાધુનો ભેખ લીધો. એમના વચને હજારો યુવાનો આ બ્રહ્મચર્ય પાળીને સત્ય અને ધર્મની સેવાની અંદર જોડાઈ ગયા. હજારો વિદ્યાર્થીઓ આ ધર્મરક્ષક ગુરુને વશ વર્ત્યા. યોગીજી મહારાજનો આ એક જબરજસ્ત ચમત્કાર હતો. એ ચમત્કાર એ યોગીજી મહારાજ સર્જી ગયા. યોગીજી મહારાજના જીવનની અંદર તમે જુઓ તો કળ બળ છળ વગર આ કાર્ય અમણે કર્યું. વિદ્યાનગરની અંદર 1990 સાલમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ થયેલો ત્યારે 21,000 યુવાનો અને યુવતીઓ બધા ત્યાં આગળ ભેગા થયેલા. 5 દિવસ સુધી આખો યુવા મહોત્સવ ચાલેલો, પરંતુ 5 દિવસ પછી એ વિદ્યાનગરના જે સત્તાધીશો હતા, જેમણે હોસ્ટેલો આપણને ઉતારા માટે આપેલી, સ્કૂલો કોલેજો ઉતારા માટે આપેલી, જે કંઈ પણ સહકાર આપેલા, બધા એક મોઢે વાત કરેલી કે 25,000 જેટલા યુવા યુવતીઓ અહીંયા ભેગા થયા, 5 દિવસ રહ્યા, પણ ધાંધલ ધમાલનો એક પ્રસંગ બન્યો નથી, ટંટા તોફાન એક પ્રસંગ બન્યો નથી, બીડીનું ઠૂઠું ક્યાંય જોવા મળ્યું નથી, કોઈ પડી કે જોવા મળી નથી, કોઈ દાડો ગાળાગાળી સાંભળવા મળી નથી, છેડતીનો એક પણ પ્રસંગ બન્યો નથી. આ ખરેખર ચમત્કાર છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજનું કાર્ય છે. 25,000 યુવાન યુવતીઓ ભેગા થાય અને એકે ટંટો થાય નહીં, તોફાન થાય નહીં, છેડતીનો પ્રસંગ બને નહીં, ગાળાગાળી થાય નહીં, બીડીના ઠૂઠા કે ગુટકાની પડી કે દેખાય નહીં, એ આ કળિયુગમાં ચમત્કાર નહીં તો બીજું શું કહેવાય. તો એ ચમત્કાર સર્જી ગયા એ યોગીજી મહારાજ. આજનું આ જે વાતાવરણ છે ચારે બાજુ, એની અંદર આ કાર્ય કર્યું એ એમનો ખરેખર ચમત્કાર છે. જ્યાં બાવળિયા જ નકરા પાકતા હોય ત્યાં આગળ કોઈ માણસ સરસ મજાના રાષ્ટ્રપતિ ભવનના મોગલ ગાર્ડન જેવા ગુલાબ પકવે તો આપણે ના ચમત્કાર કહીએ ને. આવું બાવળિયા પાકે એવી જમીનમાં અને ગુલાબ પકવી દીધા, જ્યાં આગળ કાંટા કાંકરા ને જ થતું હોય અને ત્યાં આગળ કોઈ કેસર કેરી તૈયાર કરી નાખે આંબા ઉપર, તો આપણે કહીએ કે આ જબરું કાર્ય કર્યું, ચમત્કાર કર્યો, કે અહીંયા તો ગાંડા બાવળ સિવાય કશું થતું નથી, અને ત્યાં આગળ તમે આવી રીતે કોઠાબોરાના દેશની અંદર કેસર કેરી પકવી. તો યોગીજી મહારાજનું આ કાર્ય એવું છે. ચારે બાજુ જે યુવાની આપણે જોઈએ છીએ, ચારે બાજુ જે કિશોર અવસ્થા આપણે જોઈએ છીએ, તો એની સામે જોતા યોગીજી મહારાજે ખરેખર બાવળિયાના વનમાં ગુલાબ તૈયાર કરેલો. તાજેતરની અંદર જ જે કેટલાક થોડાક આંકડા પ્રકાશિત થયા છે અમેરિકા તરફથી, એ આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ કે બહારનું ચિત્ર કેવું છે ને એમાં શું યોગીજીમાં જે કાર્ય કર્યું છે. એની અંદર જણાવવામાં આવ્યું છે કે અમેરિકાની અંદર રોજ 2800 રોજની 2800 કિશોરીઓ ગર્ભવતી બને છે. કિડ્સ વિથ કિડ્સ એવી ત્યાં આગળ ઉક્તિ પ્રચલિત થઈ છે કે બાળક સાથે બાળક, વડીલના ગર્ભની અંદર બાળક હોય ને, પણ કિડ્સ વિથ કિડ્સ, તો રોજની 2800 કિશોરીઓ ત્યાં આગળ કુમાર અવસ્થાની અંદર ગર્ભવતી બને છે. દર બે એક બળાત્કારના કિસ્સાની અંદર 18 વર્ષથી નીચેની વ્યક્તિ સંકળાયેલી માલુમ પડી છે. રોજના 3,000 લેખે 18 વર્ષથી નીચેના સિગરેટ પીતા થાય છે. રોજના 3,000 18 વર્ષથી નીચેના સિગરેટના કસ ખેંચતા થઈ રહ્યા છે. દર વર્ષે 5.5 બિલિયન ડોલર દારૂ પાછળ કિશોરો ખર્ચે છે. 5.5 બિલિયન ડોલર કિશોરો માત્ર દારૂ પી જાય છે અમેરિકાની અંદર. અમેરિકાની અંદર 17 લાખ કિશોરો દર વર્ષે હિંસાનો ભોગ બને છે. એના હાથની અંદર બંદૂકો હોય છે, એના હાથની અંદર શસ્ત્રો હોય છે. 55% HIV એટલે કે એડ્સ એ 13-24 વર્ષના કિશોરોને અમેરિકાની અંદર લાગુ પડ્યો છે. તો આ બધા આંકડાઓ સામે યોગીજી મહારાજનો આ જે યુવા સમાજ, એ બાવળિયાના વનમાં ગુલાબ કહેવાય કે નહીં અને એ ચમત્કાર કહેવાય કે નહીં, જ્યાં આગળ ચારે બાજુ બાવળિયા પાકી છે આજે વિશ્વની અંદર, ત્યાં યોગીજી મહારાજ આવા યુવાનો તૈયાર કર્યા, તો ખરેખર આ યોગીજી મહારાજનો ચમત્કાર છે. જીવતાને બેઠો કર્યો કે વરસાદ અટકાવ્યો કે પછી ભવિષ્યનું જણાવી દીધું કે રસોઈ વધારી દીધી, એ ચમત્કાર તો ઠીક છે, એનાથી કે યોગીજી મહારાજ ચમત્કારના સર્જન નથી, પણ આ એમના મોટા ચમત્કારો છે કે જે કોઈ ન કરી શકે એ કાર્ય એમણે પોતે આ કરી બતાવ્યું. જ્યારે 1985માં આપણો ગુણાતીતાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ થયેલો, ત્યારે ત્યાં આગળ ગુજરાત વિદ્યાપીઠના રામલાલ પરીખ વાઇસ ચાન્સેલર હતા, એ આવેલા. એમણે બધા યુવાનોને સેવા કરતા જોયા, કોઈ પાયખાના સાફ કરતા હતા, કોઈ એઠા પતરાની લારીઓ ખેંચતા હતા, કોઈ ભર તડકાની અંદર પેલા ઝાડવાને પાણી પાતા હતા, કોઈ આવી રીતે ચોગાન વાળતા હતા. એ વખતે રામલાલ પરીખ પોતે બોલ્યા કે આ શું હું ચિત્ર જોઈ રહ્યો છું અહીંયા, આ એ જ વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓને કોલેજમાં અમે જો 25 પૈસાની ફી વધારીએ
તો એ કોલેજના બારીબારણાના કાચ તોડી નાખે છે. અને આજે એના એ જ યુવાનો એ અહીંયા આ પ્રમુખ સ્વામીના વચને નાનામાં નાની સેવા કરતા ખચકાતા નથી, પોતાનું સર્વસ્વ સમર્પણ કરતા ખચકાતા નથી, ત્યારે લાગે છે કે સત્તા અને શિક્ષણમાં જે તાકાત નથી એ તાકાત ધર્મની અંદર રહી છે. તો આ ચમત્કાર યોગીજી મહારાજનો છે, પ્રમુખ સ્વામી મહારાજનો છે, કે બારે જે યુવા ધન દેખાય છે એની સામે એમણે સાવ વિરુદ્ધ ચિત્ર, સારું ચિત્ર એ આ સંપ્રદાયની અંદર એ તૈયાર કરેલું છે. તો યોગીજી મહારાજનું આ વ્યક્તિત્વ હતું, આ ચમત્કાર હતો. બાળક કે યુવકને કશું આપ્યા વગર એમણે પોતે વર્ષ કરીને ભગવાનના માર્ગે વાળ્યા. એકવાર 1968 સાલમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને બધા સંતો કલકત્તા પધારેલા. યોગીજી માની તબિયત તો નાદુરસ્ત હતી એટલે પધરામણીએ ક્યાંય જતા નહીં, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ અને ઈશ્વરચરણ સ્વામી અને મહન સ્વામી ત્રણેય જણા નવા ગામને કાંજીભાઈ ત્યાં રહેતા હતા, એમના ત્યાં પધરામણીએ ગયા. એ એમના ત્યાં પધરામણીએ ગયા ત્યારે એમનો એક ભાણો હતો, એનું નામ હતું ભાવેશ. એની ઉંમર માત્ર 7-8 વર્ષની હતી. એ બાળક એ રાહ જોઈને બેઠેલો કે યોગી બાપા પધરામણીએ આવશે, એને ખબર નહોતી યોગીજી માતા નથી આવવાના. અને સંતો એમના ઘેર આવ્યા તો યોગીજી માને જોયા નહીં. પેલો નાનો 8 વર્ષનો બાળક પૂછવા માંડ્યો સંતોને, પ્રમુખ સ્વામી મહારાજને, કે યોગી બાપા ક્યાં છે? એટલે સંતોએ વાત કરી કે યોગીજી મહારાજ તો નથી આવ્યા. તો પેલો બાળક માની ન શકે કે ના કેમ નથી આવ્યા, નીચે ઉતર્યો છે કે ના નીચે ઊભા હશે કદાચ, એટલે નીચે આંટો મારી આવ્યો. પણ ખબર પડી કે યોગી બાપા તો ખરેખર નથી આવ્યા. ઉપર આવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો કે બાપા ક્યાં ગયા, બાપા ક્યાં ગયા. પ્રમુખ સ્વામી મહારાજ, મહન સ્વામી, ઈશ્વર સ્વામી બધાને છાનો રાખે, પ્રસાદ આપે, હાર પહેરાવે, પણ એ બાળક છાનો થાય જ નહીં કે બાપા ક્યાં ગયા, બાપા પાસે લઈ જાઓ, બાપા પાસે લઈ જાઓ. ત્યારે ઈશ્વરચરણ સ્વામીએ એમના પ્રસંગમાં નોંધ્યું છે કે અમને બધાને આશ્ચર્ય થયું કે યોગીજી મહારાજે આ બાળકને એક ચોકલેટ ખવડાવી નથી, એક રમકડું લાવી આપ્યું નથી, કોઈ બીજું કંઈ કર્યું નથી, છતાં પણ શું યોગીજી માનો જાદુ આ 8 વર્ષના અભૂત બાળક ઉપર હશે કે બાપા ક્યાં ગયા, બાપા ક્યાં ગઈ આક્રંદ કરવા લાગ્યો. તો આ યોગીજી મહારાજનો ચમત્કાર હતો. બાકી આજે ડોહા ડગરા ઘરની બહાર જાય તો છોકરાઓ રાજી થાય કે હા મજા આવશે હવે, કે અને આને ઘરમાં ન આવ્યા તો બિચારો કુ રાજી થયો. તો આ યોગીજી માનો ચમત્કાર. આપણે તો કેટલાય રમકડા લાવી આપ્યા હોય, કેટલી ચોકલેટો ખવડાવી દીધી હોય, કેટલી કેડબરીઓ ખવડાવી દીધી હોય, કેટલાય કપડાં સીવડાવી આપ્યા હોય, તોય છોકરાઓ ઈચ્છા શું રાખે આ ઘરની બહાર જાય ધારું કે. અને સામે યોગીજી મહારાજનું તમે જુઓ તો 8 વર્ષનો બાળક, એની ઉપર પણ આ કેવી રીતનો યોગીજી મહારાજનો જાદુ હશે. તો આ યોગીજી મહારાજનો ચમત્કાર. 1989 સાલમાં આપણી BAPF સંસ્થાને સમગ્ર ગુજરાતની અંદર શ્રેષ્ઠ બાળ સંસ્કારની પ્રવૃત્તિ કરવા બદલનું પારિતોષિક આપવામાં આવેલું. ઈસવીસન 1992 અંદર સમગ્ર ભારતની અંદર સર્વશ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિ કરવા બદલ BAPF સંસ્થાને પારિતોષિક આપવામાં આવેલું. હવે આપણને આશ્ચર્ય થાય કે એક બ્રહ્મચારી દ્વારા સંસ્થાપિત અને બ્રહ્મચારી દ્વારા સંચાલિત બાળ પ્રવૃત્તિ એ સર્વશ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિનું પારિતોષિક વિજેતા બને એ કેટલું આશ્ચર્ય કહેવાય. કારણ કે બ્રહ્મચારીને બાળ સંસ્કારનો શું અનુભવ હોય? બાળ સંસ્કારને બાળકોને સંભાળવાનો અનુભવ તો તમને બધાને વધારે હોય ને, અમારે તો કંઈ દીકરા દીકરીઓ હોય નહીં તો શું આવી રીતે સંભાળવાનો અનુભવ. પણ જો આ ચમત્કાર સ્વામીએ કર્યો છે, યોગીજી મહારાજે કર્યો છે, ક્રિકેટરો દ્વારા રમતી ટીમે ફૂટબોલનો વર્લ્ડ કપ જીતી શકે કોઈ દાડો? કારણ કે એનું ક્ષેત્ર જ નથી, ક્રિકેટરો જ નથી જીતી શકતા, બીજા ક્યાંથી જીતી શકવાના? એ ધોયેલા મૂળા જેવા પાછા આવતા હોય તો પછી હવે બીજા કઈ રીતે જીતે? તો ક્રિકેટર ફૂટબોલનો વર્લ્ડ કપ કઈ રીતે જીતી શકે? કારણ કે ફૂટબોલનું તો એને કંઈ જ્ઞાન જ નથી. કોઈ વૈજ્ઞાનિક હોય એ સાહિત્યનું પારિતોષિક, નોબેલ પારિતોષિક કોઈ દાડ જીતી લાવી શકે ખરો? કારણ કે વિજ્ઞાન અને સાહિત્ય બે લાઈન જ જુદી છે. એમ સાધુ અને બાળકોને સંસ્કાર આપવા એ બે કાર્ય જ જુદા છે ને. છતાં પણ આ બ્રહ્મચારી સંતો દ્વારા સંચાલિત સંસ્થા એ ભારત અને ગુજરાતની શ્રેષ્ઠ બાળ સંસ્કાર પ્રવૃત્તિ થઈ છે. આ મોટો ચમત્કાર છે, આ મોટો ચમત્કાર. ઘણી વાર લોકો અમને પૂછે છે કે તમારે તો આવી રીતે બાળકો સંસ્કાર આપવા માટે બધાને ભેગા કરો છો, તો આ બાળકોને ભેગા કરીને તમારે શું કામ છે? કારણ કે તમે બધા બ્રહ્મચારીઓ ભેગા થયા છે. ત્યારે સંતો ઘણી વાર રમૂજમાં કહેતા હોય છે કે અમારે છોકરાને ભેગા કરીને અમારા પગ નથી દબાવડાવવા, પણ મોટાથી તમારા બધાને ગળા ન દબાવે ને એટલે અહીંયા ભેગા કરવામાં આવે છે. તો આ ચમત્કાર યોગીજી મહારાજ કરી ગયા છે, આ પ્રવૃત્તિ એમણે પોતે કરી છે. 1953 અંદર યોગીજી મહારાજે મુંબઈના માટુંગા વિસ્તારની અંદર લક્ષ્મીનારાયણ લેનમાં મીઠુભાઈ નામના હરિભક્તનું મકાન હતું, એમાં બાળ મંડળની શરૂઆત કરેલી. ઈસવીસન 1953 અંદર આજે એ એક બાળ મંડળ એ વખતે ચાલુ કરેલું, 54 વર્ષ પછી આજે બાળ મંડળોની સંખ્યા
5000 સુધી વિશ્વભરની અંદર પહોંચી છે. આ યોગીજી મહારાજનો ચમત્કાર છે. એક બી એવું એ પોતે વાવી ગયા, આજે વિશ્વભરની અંદર એ વૃક્ષ પોતે એ વિસ્તર્યું છે. અને આ એમનો ચમત્કાર એ આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર છે. પાણી પહેલાં એમણે આપણને પાળ બાંધી આપી છે. આજે જે રીતે બાળ પેઢી, કિશોર પેઢી ને યુવા પેઢી વકરી રહી છે, આમ બગડી રહી છે કરતાં વકરી રહી છે વધારે શબ્દ સારો લાગે, કારણ કે બગડવા કરતાં વકરવામાં જરા વધારે ભાર આવે છે. એટલે બગડતા નથી યુવાનો, અત્યારે વકરી ગયા છે બધા. તો એવા જમાનાની અંદર એમણે આ બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ સ્થાપીને આપણા બાળકો, આપણા યુવકોને આ કુસંગના વાયરાથી બચાવી લીધા છે. એમનો ચમત્કાર એ આપણા ઉપર આ મોટામાં મોટો ઉપકાર છે. યોગીજી મહારાજ કદાચ આખી જિંદગી દૂધ ઉપર રહ્યા હોત, કદાચ આખી જિંદગી હવામાં ઉડતા રહ્યા હોત, કદાચ આખી જિંદગી પાણી ઉપર ચાલતા રહ્યા હોત, કદાચ આખી જિંદગી વાયુ ભરકીને રહ્યા હોત, કદાચ આખી જિંદગી અથડીમાંથી કંકુ ખેરવે રાખી હોત, પણ એમાંથી આપણને શું લાભ થાય? પણ એમણે આ એવો ચમત્કાર કર્યો બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિનો. આજે કેટલાય કુટુંબો એના કારણે એ બદલાઈ ગયા છે, કેટલાય કુટુંબોની અંદર એને કારણે સુખ શાંતિ થઈ છે, કારણ કે બાળકો યુવકો સુધર્યા છે. આજે કેટલાય કુટુંબોની અંદર શાંતિનો માળો એને કારણે બંધાયો છે. તો આ યોગીજી મહારાજનો આ ચમત્કાર એ આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર છે. એવા બાળકો યુવકો એમણે તૈયાર કર્યા. પ્રસિદ્ધ ખગોળ વૈજ્ઞાનિક જે જે રાવલ એ 1992ની અંદર યોગી શતાબ્દી મહોત્સવમાં બાળનગરી જોવા માટે આવેલા. એ વખતે બાળકો દ્વારા સંચાલિત એ બાળનગરી હતી, તમારામાંથી પણ ઘણા બધાએ જોઈ હશે. બાળકો બધું સંચાલન કરતા હતા અને એટલું અદ્ભુત આખું સુંદર આયોજન બાળકોએ કરેલું. બાળનગરીની અંદર 1 કલાક આ વૈજ્ઞાનિક પોતે ફર્યા અને પછી પોતે બોલેલા કે બાળનગરીની 1 કલાકની મારી આ મુલાકાત એ જિંદગીભરના ભણતર જેવી બની રહી, એટલું બધું હું 1 કલાકમાં બાળકો પાસેથી શીખ્યો છું. તો એક વૈજ્ઞાનિકને પણ સુંદર પાઠ શીખવાડી શકે એવા ગુણિયાલ બાળકો આ યોગીજી મહારાજની દેણ છે. એ જ સમયની અંદર એક અમેરિકન વૈજ્ઞાનિક TN ખોશુ આવેલા, એને આ બાળકોએ નિત્ય પૂજાનો નિયમ આપ્યો કે તમે આટલા મોટા વૈજ્ઞાનિક છો, ભગવાનમાં કેમ નથી શ્રદ્ધા રાખતા? એને વાત સમજાવી અને પૂજા કરતા વૈજ્ઞાનિકને બાળકોએ કર્યા. તો આ અવળી ગંગા, આમાં તો મોટા ઘણીવાર બાળક મોટે ભાગે વડીલો એ બાળકોને સંસ્કાર આપતા હોય ને, પણ યોગીજી મહારાજે એવો ચમત્કાર કર્યો કે હરદ્વારની ગંગા એવરેસ્ટ સુધી જાય, એટલે કે બાળકો પોતે વડીલોને, મા બાપોને સંસ્કાર આપે. 1992ના સમયની અંદર સહદેવ ઠાકોર નામનો એક બાળક હતો, એ બાળકનું ઘર યોગી શતાબ્દીનો ઉત્સવ હતો એનાથી 3 મિનિટ જ દૂર હતું, છતાં પણ 50 દિવસના સમયમાં એક પણ દિવસ એ બાળક પોતાના ઘેર નહોતો ગયો. તો આ કેવો સમાજ સ્વામીએ તૈયાર કર્યો! આજે બાળકો બાકી હોમ સિક હોય છે ને, અમે વિદ્યાલય ખાતામાં ભણતા હતા ત્યારે 11માં અને 12માં ધોરણમાં ભણવા આવનારા છોકરાઓ બાથરૂમની અંદર રડતા હતા કે ફાવતું નથી ઘર વગર, કે એટલે 11માં 12માં તું હવે છે, હવે શું ઘર વગર ન ફાવે? તો એની સામે આ યોગીજી મહારાજે તૈયાર કરેલા, પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કરેલા બાળકો તમે જુઓ. ત્યાં આગળ યોગી શતાબ્દીની અંદર એક બાળક હતો વિકાસ નામનો, એ પોતે બધી સેવા કરતો હતો. 1 70 વર્ષના માજી એને મળ્યા. હવે માજીનો જે છોકરો હતો એ માજીને મૂકીને ક્યાંક વયો ગયો હતો, હવે માજીને ઘેર જવાના પૈસા નહોતા ટિકિટ ભાડાના, અને વૃદ્ધ માજી કેવી રીતે બસમાં ચડવું, ક્યાં જવું, કાંઈ ગતાગમ નહીં. આ 7 વર્ષનો સહદેવ, આ બાળક સહદેવ ઠાકોર, એ પોતે 70 વર્ષના માજીને પોતાના ટિકિટના ભાડાના ખર્ચા ખર્ચી ભાડાના પૈસા ખર્ચી અને ઘેર મૂકી આવ્યો. એના દીકરાએ હાથ મૂકી દીધો, પણ આ 7 વર્ષનો બાળક પણ એ પોતે વૃદ્ધ માજીને ત્યાં ઘેર મૂકી આવ્યો. ત્યારે આવા શ્રવણો આ કળિયુગની અંદર આ યોગીજી માને, પ્રમુખ સ્વામી માજે તૈયાર કર્યા છે ને, એ એમનો મોટો ચમત્કાર છે. એનાથી સમાજનું ભલું થવાનું છે. યોગીજી માય કે પ્રમુખ સ્વામી મહારાજ હવામાં અધર રહે કે પાણી ઉપર ચાલે, એનાથી સમાજનું કંઈ ભલું ન થાય. કોઈ પણ મહાત્મા, કોઈ પણ ચમત્કારી બાવો એ આખી જિંદગી પાણી ઉપર ચાલે, એનાથી સમાજને શું ફાયદો થવાનો, વ્યક્તિને શું ફાયદો થવાનો છે? એવા ચમત્કારોથી કોઈ સમાજનું કંઈ ભલી વાર થતો નથી. પણ આ ચમત્કાર યોગીજી મહારાજે એવો કર્યો અને એમાં એકલે હાથે આ કાર્ય કર્યું, કોઈ સાથ સહકાર યોગીજી મહારાજને હતો નહીં. યોગીજી મહારાજનું જીવન એમ શ્રદ્ધાના પ્રચંડ વિજય જેવું છે. શ્રદ્ધાનો વિજય જો જોવો હોય તો યોગીજી મહારાજનું જીવન જોવા જેવું છે. અભણ માણસ, કોઈ પણ પ્રકારનો સાથ સહકાર નહીં, કોઈ પણ પ્રકારની સગવડ નહીં, અને છતાં પણ કેટલી મોટી વિરાટ બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ એમણે સ્થાપી દીધી. એકલે હાથે કાર્ય કર્યું, કોઈ અનેક પ્રવૃત્તિ વચ્ચે કાર્ય કર્યું. આજે યોગીજી મહારાજને ખાલી બાળકોને, યુવાનો સંસ્કાર નહોતા આપવાના, એમણે તો ઘરોઘર પધરામણીઓ કરવાની હતી, ગામોગામ વિચરણ કરવાનું હતું, હરિભક્તોના સુખદુઃખના પ્રસંગોમાં ભાગ લેવાના હતા, ટપાલો લખવાની હતી, મંદિરો બાંધવાના હતા, અનેક પ્રવૃત્તિ કરવાની હતી, એની વચ્ચે આ કાર્ય કર્યું છે. આપણે તો
ઘરની અંદર બે પાંચ પ્રવૃત્તિ કરવાની હોય તો પણ ઘણી વાર બાળકોને સંસ્કાર આપવાની અંદર વાલીઓ ઉણા ઉતરે છે. ત્યારે યોગીજી મહારાજે અનેક પ્રવૃત્તિ વચ્ચે આ પ્રવૃત્તિ કરી એમનો ચમત્કાર છે. કોઈ સાધન સાહિત્ય વગર આ કાર્ય કર્યું. આજે બાળકોને સંસ્કાર આપવા માટે ઘણી બધી સંસ્થાઓ હોય છે, એની પાસે ભરપૂર સાહિત્ય હોય છે, ભરપૂર સાધનો હોય છે, યોગ્ય સ્થાનો હોય છે. યોગીજી મહારાજની પાસે કોઈ સ્થાન નહોતું, કોઈ સુવિધા નહોતી, કોઈ સાહિત્ય નહોતું, કોઈ સાધન નહોતું, અને એની અંદર આ ચમત્કાર પોતે કરી ગયા. એક સાથે અનેક બાળકો યુવકો માટે આ કાર્ય કર્યું. આજે વાલી પોતાના એક બાળકે એક યુવક માટે પણ આ કાર્ય કરી શકતો નથી, એને પણ સંસ્કાર આપી શકતો નથી, પોતાના દીકરાના લાંબા વાળ ટૂંકા કરાવવાનું પણ વ્યક્તિ કહી શકતો નથી. જ્યારે યોગીજી મહારાજે વાળ ટૂંકા કરાવવાનું નહીં, વાળ મુંડાવવાનું કહ્યું. તો આ યોગીજી મહારાજે અનેક લોકો માટે આ કાર્ય કર્યું, એકલે હાથે આ કાર્ય કર્યું, અનેક પ્રવૃત્તિ વચ્ચે આ કાર્ય કર્યું, સાધન સુવિધાના અભાવની અંદર આ કાર્ય કર્યું. આ ખરેખર એમનો મોટા મોટો ચમત્કાર છે. નિસ્વાર્થ ભાવથી આ કાર્ય કર્યું. આ પ્રવૃત્તિ કરીને પાછી કોઈ સ્વાર્થની ભાવના નહોતી. અહીંયા યોગીજી મહારાજ સુરતમાં હતા અને મુંબઈથી નવા સંતો બધા વિવેક સાગર સ્વામી વગેરે અહીંયા આવ્યા. યોગીજી મહારાજ જે વખતે પૂજા કરતા હતા, બધા સંતો દંડવત કરવા લાગ્યા. યોગીજી મહારાજ મરક મરક એમને જોઈને હસવા માંડ્યા. એટલે નારાયણ ભગત વિવેક સાગર સ્વામી, એમનું એ વખત પાર્ષદમાં નામ નારાયણ ભગત હતું, એમણે પૂછ્યું કે સ્વામી કેમ મરક મરક હસો છો? ત્યારે યોગીજી મહારાજ હસતા હસતા કે કેવા ફોસલાઈ પટાઈને બનાવી દીધા, કે ના ના પાડતા પણ કેવા તમને સાધુ કરી નાખ્યા. પછી યોગીજી મહારાજ બોલ્યા કે તમને બધાને સાધુ કરીને અમારે કે અમારી સેવા નથી કરાવવી, અમારા પગ નથી દબાવવા, અમારા લુગડા નથી દોડાવવા, પણ તમે બધા સાધુ થઈને આ સમાજની અંદર જાઓ અને મહારાજનો સંદેશો ફેલાવો, શાસ્ત્રીજી મહારાજની આ સંસ્થા એનો સંદેશો પ્રસરાવો અને લાખોનું કલ્યાણ કરો, એના માટે અમે તમને સાધુ કર્યા છે. તો આ નિસ્વાર્થ ભાવથી અમે આ કાર્ય કર્યું છે, એ ચમત્કાર છે. આજે માણસની એક ક્રિયા એ સંપૂર્ણ નિસ્વાર્થ ભાવથી હોતી નથી, કંઈક ને કંઈક એ સ્વાર્થ તો માણસની દરેક ક્રિયામાં હોય છે. પણ યોગીજી મહારાજે આ રીતે કાર્ય કર્યું. અહીંયા યોગીજી મહારાજ 1968 ભરૂચની અંદર હતા અને એ વખતે બધા યુવકો સામે બેઠેલા અને યોગીજી મહારાજ બોલ્યા કે અહીંયા ભરૂચની અંદર મંદિર થઈ જશે, સુરતમાં મંદિર થઈ જશે, કેન્દ્ર બધે બાંધી દઈએ, મુંબઈના સંતો ઉતરે, અમે ઘરડા ડોહા ખપી જાશું, પણ તમારા માટે આ દાખલો કરીએ છીએ. તો આ યોગીજી મહારાજની ભાવના હતી કે આવા નિસ્વાર્થ ભાવે યોગીજી મહારાજે લાખો બાળકો યુવકો માટે આ પ્રકારનું કાર્ય કર્યું. એવું જ ચમત્કારી બીજું એમનું કાર્ય એ અઠવાડિક સભાનું હતું. યોગીજી મહારાજે ગામો ગામ અઠવાડિક સભાઓ શરૂ કરાવીને આખા સત્સંગ સમાજને સુગ્રથિત કર્યો, સંગઠિત કર્યો. અપાર શ્રદ્ધા રાખીને એમણે આજે વિશ્વભરની અંદર જે આપણી 9000 ઉપરાંત સત્સંગ સભાઓ દર અઠવાડિયે થાય છે એનો મજબૂત પાયો નાખ્યો. આ જબરજસ્ત એમનો ચમત્કાર. અહીંયા સુરતમાં યોગીજી મહારાજ ટ્રેનમાં એકવાર પધારેલા અને મગનભાઈના દીકરા હરિકૃષ્ણભાઈ યોગીજી મહારાજની પાસે ગયા દર્શન કરવા સ્ટેશન ઉપર. યોગીજી મહારાજે વાત કરી કે સ્વામી તમે રવિસભા ભરવાની વાત કરો છો, પણ હવે રવિસભા બંધ કરવાનો વિચાર છે, કારણ કે 3 જણ રવિસભાની અંદર આવે છે અને હવે અમારી શ્રદ્ધા ખૂટી ગઈ છે. 3 જણની વાત સાંભળી યોગીજી મહારાજ એકદમ કેફમાં આવી ગયા. ઓહો, કે 3 જણ આવે છે, કે બહુ બળિયા કે તમે બધા, અને રવિસભા બંધ કરવાનો સંકલ્પ કરવો નહીં, 3 જણ ન આવે તો થાંભલાને પણ તમારે કથા વાર્તા કરવી, એમ સત્સંગ વધશે. અને યોગીજી મહારાજ એવું બળ આપ્યું અને 3 જણ આવવાને કારણે રવિસભા જે બંધ થવાની હતી એ યોગીજી મહારાજના આ બળ પ્રેરક વચનોથી અટકી ગઈ. એ રવિસભા 3 થી વિસ્તરતી આજે 5-6-7 હજાર સુધી અહીંયા સુરતમાં પહોંચી ગઈ છે. તો આ એમનો ચમત્કાર છે. આવી અઠવાડિક સભાઓ ગામો ગામ એમણે કરી. આજે એટલું બધું બળ એમણે એ વખતે પૂર્યું. આજે સુરતની અંદર તમે જુઓ તો આ પ્રકારે 65 જેટલી સંયુક્ત સભાઓ થાય છે, 187 જેટલા બાળ મંડળો ચાલે છે. આવું સુંદર ભવ્ય અહીંયા મંદિર થઈ ગયું એ બધું આ અઠવાડિક સભા જે 3 જણ કરવાની આજ્ઞા યોગી બાપાએ કરેલી એનો પ્રતાપ છે. તો યોગીજી મહારાજનો આ ચમત્કાર હતો. અમેરિકાની અંદર પણ આ પરિસ્થિતિ હતી. 1971 અંદર અમેરિકાની અંદર 3 હરિભક્તો હતા, એ સત્સંગ કરતા હતા. યોગીજી મહારાજે પણ કહ્યું કે તમારે ચાલુ જ રાખવાનું, મોડા નહીં પડવાનું. અને 3 હરિભક્તો દ્વારા યોગીજી મહારાજે અઠવાડિક સભા ત્યાં આગળ ચાલુ રખાવી. આજે 35 વર્ષ પછી અમેરિકાની અંદર 55 હરિમંદિરો અને 4 શિખરબદ્ધ મંદિરો થઈ ગયા છે. તો આ યોગીજી મહારાજનો ચમત્કાર. એમના જે આયોજનો હતા એ વખતે એ આયોજનમાં કોઈ વિશેષતા ન દેખાય, પણ એ આયોજન આજે 20-25-50 વર્ષ પછી એના મીઠા ફળ આપણે જ્યારે ચાખી રહ્યા છીએ
ત્યારે આપણને લાગે કે ખરેખર આ ચમત્કાર એ યોગીજી મહારાજ એ વર્ષો પહેલા પોતે કરી ગયેલા. તો આ યોગીજી મહારાજનો એક જબરજસ્ત ચમત્કાર એ આપણી બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ, આજે યુવાન સંતો, આજે યુવાન સંતોની આખી પ્રથા એ યોગીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શરૂ કરી. બાકી યુવાન સંતો એ પહેલાં હતા જ નહીં, પણ યોગીજી મહારાજે 1961 અંદર ગઢડા મંદિર ઉપર કળશ ચડ્યા ત્યારે એક સાથે ભણેલા ગણેલા 51 યુવકોને સાધુ બનાવી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આખો જુદો ચીલો ચાતર્યો. અને યુવાન સંતો એની પરંપરા આ સંસ્થાની અંદર એમણે શરૂ કરી. તો આવી રીતના યોગીજી મહારાજ એક જબરજસ્ત ચમત્કાર સર્જી ગયા છે. એની અંદર એમનો દ્રષ્ટિકોણ કારણભૂત હતો, એક નિરાળો દ્રષ્ટિકોણ. કેમ યોગીજી મહારાજ આવું કાર્ય કરી શક્યા, કેમ બીજા કોઈ કરી ન શક્યા, ને યોગીજીમાં કંઈ ભણ્યા નહોતા, એમની પાસે કંઈ આવડત નહોતી, છતાં પણ આ ચમત્કાર કરી શક્યા? તો યુવકો બાળકો દરેકને જોવાની એક જુદી દ્રષ્ટિ એમની પાસે હતી. આજે રાજકારણીઓ કહે છે અને કહેતા હતા કે યુવાનો બધા તોફાની થઈ ગયા છે. આજે ધર્મગુરુઓ કહે છે અને કહેતા હતા કે યુવાનો બધા નાસ્તિક થઈ ગયા છે. આજે શિક્ષકો બધા કહે છે અને કહેતા હતા કે યુવાનો બધા વંઠી ગયા છે. આજે મા બાપો કહે છે અને કહેતા હતા કે યુવાનો બધા સ્વચ્છંદી થઈ ગયા છે. એ વખતે યોગીજી મહારાજ બોલેલા કે યુવકો મારું હૃદય છે. એમણે યુવકને તોફાની, સ્વચ્છંદી, વંઠેલો એ કદી ગણ્યો નહોતો, એમણે યુવકોને હૃદય ગણ્યું. આ દ્રષ્ટિકોણથી એક એક બાળકને એમણે અપનાવ્યો, આ દ્રષ્ટિકોણથી એક એક યુવકને એમણે હાથ ઝાલ્યો, અને એટલે ભણેલાઓ પણ જે ન કરી શકે એ કાર્ય એમણે પોતે કરી બતાવ્યું. તો આ પ્રકારનો ચમત્કાર એ યોગીજી મહારાજે સર્જ્યો, એની પાછળ એમનો આવો દ્રષ્ટિકોણ હતો. આજે એ જ ચમત્કાર પ્રમુખ સ્વામી મહારાજના પણ પગલે પગલે આ વિશ્વની અંદર સર્જાઈ રહ્યો છે. આજે પ્રમુખ સ્વામી પાછળ જે બાળકો, જે યુવાનો ઘેલા બની રહ્યા છે, જે સંતો આજે એમની પાસે આવી રહ્યા છે, આજે તમે જુઓ તો એકના એક દીકરા હોય મા બાપના, એવા 50 ઉપરાંત સંતોએ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. ક્યાં આવું તમને જોવા મળશે? 50 ઉપરાંત ડિગ્રી એન્જિનિયરો આજે પ્રમુખ સ્વામી મહારાજની સાધુ સંસ્થાની અંદર છે. આજે 20-25 ઉપરાંત અમેરિકાની સિટીઝનશીપ ધરાવતા, અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા યુવાનોએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે દીક્ષા લીધી છે. 35-35 લાખ રૂપિયા આપીને ગેરકાયદેસર અમેરિકામાં જવાના પ્રયત્નો જ્યાં થતા હોય, એ સમાજની અંદર અમેરિકાનું નાગરિકત્વને ઠોકરે ચડાવી અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે ભગવાડીને બેસવું, આ કળિયુગનો ચમત્કાર, ન કહેવાય બીજું શું કહેવાય? તો એ પ્રમુખ સ્વામી મહારાજ આ ચમત્કાર સર્જ્યા છે. અને એમનો આ ચમત્કાર એ આપણા ઉપરનો મોટામાં મોટો ઉપકાર છે, કારણ કે આપણી ઉગતી પેઢીને એમણે આ બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ, અઠવાડિક સભા એના દ્વારા બચાવી લીધી છે. જે અંધકારની અંદર ખૂંપી રહી છે એને એમણે આવી રીતે બાંહ પકડીને બચાવી છે. તો આવો એમનો ચમત્કાર એ આપણા માટે તો મોટો ઉપકાર છે. તો આવા યોગીજી મહારાજ એ ચમત્કારના સર્જક હતા. યોગીજી મહારાજના એ ચમત્કારને આજે આપણે સૌ અહોભાવથી એ નિરખી રહ્યા છે કે કેવું અદ્ભુત કાર્ય એમણે પોતે વર્ષો પહેલાં કરેલું. પોતાની આગવી સૂઝથી, પોતાની આગવી બુદ્ધિથી યોગીજી મહારાજે આવું એક અદ્ભુત કાર્ય કરેલું. અને એમણે આ સંસ્થાનો વિકાસ એ શાસ્ત્રીજી મહારાજ પછી આ રીતે આગળ ને આગળ વધતો ને વધતો રાખ્યો. અને આજે પ્રમુખ સ્વામી મહારાજે તો આડો આંક વાળી દીધો છે. તો યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનું આ એક ભવ્ય યુગ કાર્ય છે, બાળકો યુવકોને આ ભગવાનના માર્ગે વાળવાનું. તો આપણે પણ એમાંથી એવો બોધપાઠ લેવાનો કે આપણા બાળકો યુવકોને પણ એ માર્ગે વાળીએ અને આપણે પણ એ માર્ગે વધુ ને વધુ વળીએ, તો આ ચમત્કાર આપણને વધારે ને વધારે સારી રીતે સમજાશે. તો આવા ચમત્કારના સર્જક, આવો વિરલ ચમત્કાર જેમણે સર્જ્યો છે, એવા યોગીજી મહારાજના ચરણોની અંદર આપણે લાખ લાખ વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે એમનો હેત પ્રેમ એ જેવો સૌ બાળકો યુવાનો ઉપર હતો, આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ એવો ને એવો વરસાવી રહ્યા છે. તો આપણે પણ એ પ્રેમને એવા પાત્ર બનીએ અને એમની હેત વર્ષા ઝીલીને આપણા સૌનું પણ એવું જીવન એ ઉચ્ચ વિચારવાળું, આપણા કુટુંબના દરેક સભ્યોનું જીવન પણ એવું ઉચ્ચ વિચારવાળું, આચારવાળું બનાવી શકીએ અને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના કાર્યને એ રીતે આપણે સારી અંજલિ આપી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.

ગઢપુરમાં શ્રી હરિએ જીવેન્દ્ર રૂપને કહ્યું, સંસારમાં આશક્તિ તે ભક્તિનો ગોભરાપણું છે. એટલે મહારાજ બહુ મોટી વાત કહીની, એટલે આપણે તો બધા ગોભરાપણું હોય છે સંસારમાં, ચિત્ત હોય અને ભગવાનમાં ક્વચિત હોય, પણ તો એ ભગવાન માની લે છે. પણ મહારાજ સ્પષ્ટ વાત કરે છે કે ગોભરાપણું છે, એટલે અડધું પડધું 10%, 20% હોય સંસારમાં વૃત્તિ રહે. મહારાજે ના, સંસારમાં નહીં ભગવાનમાં વૃત્તિ રહે 10%, 20%. પછી ગોભરાપણું કહ્યું, એટલે આપણે જોઈએ કે આપણે ક્યાં કાદવમાં ખદબદીએ છીએ અને ક્યાં મહારાજ શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપરી ભગવાન અનંત બ્રહ્માંડના રાજા ધીરાજ એમણે આપણને અપનાયા, કેટલી મોટી વાત છે. બાકી તો કોઈ આપણે કાળ એવા નતા. 84માં લક્ષ 84 અમારી કોઈ કાળ એવા નતા. એક મહારાજ જ આવ્યા અને એમને આ બધું તંત્ર ફરી ગયું, સિક્કા બદલાઈ ગયા, સિક્કોનો પાસો બદલાઈ ગયો, જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે, જબરજસ્ત. હવે આપણે ધ્યાન આપવું, કથા વાર્તા બધા મહારાજ શું કહેવા માગે છે, સંતો શું કહેવા માગે છે, અને એમાં કહેવા માગે એટલું નહીં, એમાં ચિત્ત પરોવું કે આ કામનું છે, બીજું બધું નકામું છે. એટલે એ જે વસ્તુ કામની હોય એમાં આપણે ચિત્ત સહેજે ફરવાય છે. ગઢપુરમાં શ્રી જીવેન્દ્ર ડુપને કહ્યું, સંસારમાં આસક્તિ તે ભક્તિનું ગોભરાપણું છે. સંસારમાં ચિત્ત આપણે ક્યાં છીએ, ક્યાં કાદોમાં ખદભરીએ છીએ, અને મહારાજ આપણને કેટલી મોટી પ્રાપ્તિ કરાવે માગે છે. પણ તે આપણે જરાક ધ્યાન આપો કથા વાર્તા કીર્તન એમાં. સંસારમાં આશક્તિ તે ભક્તિ ગુરુ. માતા બાળકને કરુણા કરી ધોવે છે ત્યાં ગોભરા પણ જાય છે, બધું ચડ્ડી બગાડી. તમે નાના હતા ચડ્ડી બગાડી, કેટલું બગાડ્યું. પણ મારા કે માતા હોય એ દયારૂ માતા હોય, એ બીજી માતા નહીં, માતા તો છીછી કરે. એ કરુણા મારી માતા હોય તે પોતાના બાળકને ચોખ્ખા રાખે. માતા બાળકને કરુણા કરી ધોવે છે ત્યાં ગોભરા પણ જાય છે. સંત માસવાન છે, જો વાસ્તવિકમાં યોગી અપાય એક બાળકને પૂટ ધોઈ, તગારું લાયા, બધું વ્યવસ્થા કરી આપી. બાળક મૂંઝાતો હતો, ક્યાં જવું, શું કરું, મોટું મંદિર. તો યોગી અપા કરી ગયા, જાણી ગયા અને એની મૂંઝવણ ટાળી દીધી. સંત માં સમાન છે ખરેખર. જો આ કીર્તન આપણે બોલીએ છીએ એ બધામાં સંતની વાત આવે છે. સંત છે, દયાળુ છે, આપણે જીવ પર ખૂબ દયા રાખીને આગળ લે છે. પણ છતાંય જીવ છે, જીવ એને કંઈ ગમતું જ નથી.
સત્સંગ સંબંધી કંઈ ગમતું નથી, બીજું બધું બધું કરે. સત્સંગ જ્યાં સુધી જાણ્યા મનાવે ત્યાં તે બાળક બુદ્ધું છે, તો પણ ભગવાન દયાળુ છે. કેવા દયાળુ છે? ભગવાન પણ દયાળુ છે. તે જ્યાં સુધી બાળક રહે છે ત્યાં સુધી તેને પલ ભાર છોડતા નથી. ભગવાન આપણે રક્ષામાં છે, એ રક્ષા એ કામ ક્રોધ લોભ એની એનાથી રક્ષા કરે. બીજી રક્ષા બરાબર છે, પણ બીજી રક્ષા પણ ઘણી કરે છે. હવે તપાસ જોઈએ તો ખબર પડે કે દૈહિક, માનસિક, આધ્યાત્મિક બધી રક્ષા કરે છે ભગવાન. પણ આપણને એટલા બિંદાસ છે, તોરમાં ફરીએ છે કે ભગવાન સામે દ્રષ્ટિ જ નથી કરતા. કારિયાણીમાં ઓઢાખાચરના ભવનમાં શ્રી રીકે કોઈ કથા કીર્તન કરે ત્યાં અમારું ચિચોટી જાય છે. બકવાસ કરો, આ લોકની વાતો કરો, ત્યાં ભગવાન ભાગી જાય છે, ઊભા જ ના રહે. પણ કથા વાર્તા, ભજન કીર્તન, બધું સત્સંગનું બધું કાર્ય કરીએ એમાં ભગવાન આપણી પાસે રહે છે. કારિયાણીમાં ઓઢા ખાચાના ભવનમાં શીરી કે કોઈ કથા કીર્તન કરે ત્યાં અમારું ચિચોટી જાય. આપણે રસ્તામાં જતા હોઈએ અને કોઈ જગ્યાએ તમે મન અટકે અને તમે જોવા લાગો, એમ ભગવાન પણ જે કથા વાર્તા કીર્તન ભજન કરે ત્યાં મન ચોટી જાય. અને ઉખડવું પડે ઉખડે નહીં. હરિની સ્મૃતિ રહે તેટલો સત્સંગ કહેવાય.

કુસંગ કહેવાય. તમે ભગવાન જેટલા સાંભળો, જેટલા આખા દિવસમાં રાત દિવસમાં ભગવાનની સ્મૃતિ કરો એ સત્સંગ. બીજું બધું કુસંગ કહેવાય, બધું હોલ સોલ કુસંગ કહેવાય. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે બધા કુસંગી છીએ. ભગવાન દયા કરીને આપણી બાજુ નજર નાખે છે, પણ કુસંગી કહે. 99% મન સંસારભર, 1% માન હોય તોય ભગવાન આપણને અપનાવી લે છે. ઘટપુર માસી કે કથામાં પ્રીતિ ના હોય, ભજન ભક્તિ કથામાં પ્રીતિ ના હોય, એને કથા બધું આવી ગયું, સત્સંગ સંબંધી બધું. કથામાં પ્રીતિ ના હોય તે અમને બહુ પ્રિય લાગતા નથી, ના પાડે, ડોકી હરાવે. તમે ખબર ડોકી હરાવી એટલે એ સમજાવવું પડે. કોઈ તમને કામ સોંપ્યું કે આ

महाराज पण कैसे कथा पेचीदा आहे हे आपण सारू लागतं नाही. कथामा प्रीती ना होय ते आपने बहु प्रिय लागता नाही. कथा कीर्तन द्वारा अमे वखाण करीए छे. કથા કરતા બહેન સત્સંગ કરે મારા સામેથી ઉઠાડ બોલાવે અને વખાણ કરે. ભગવાનની કથા કીર્તન અંગવાર હોય તેના અમે વખાણ કરીએ. જીવને અનંત યુગથી સંસારમાં મન ચોંટેલું છે, બરાબર કહે ને, એમાં ડૂબેલા છે. એટલે ચોટેલો ક્યાં વાત છે, બહાર નીકળી ઊભા રહે. પણ તોય મહારાજ કહે છે કથામાં જેને પ્રીતિ ના હોય તે અમને ભૂપે. ભગવાનની કથા વાર્તા ને કીર્તનના અંગવાળા હોય તેના અમે વખાણ કરીએ છીએ. જીવને અનંત યુગથી સંસારમાં મન ચોંટેલું છે તેને તેને ઉખાડવાનો અભ્યાસ રાખે તે દેખી અમને આનંદ થાય. ટૂંકમાં સત્સંગ બાજુ વારે સત્સંગ એને ગમવું જોઈએ. સત્સંગ કોઈ વસ્તુ ગમતી હોય તો મેં એને ખૂબ અપનાવો. એ રીતે કથા વાર્તા ગમતી હોય સહેજી સહેજી વૃત્તિ જાય. હવે મુંબઈમાં પોસ્ટ ઓફિસમાં ગયા હતા, પોસ્ટ ઓફિસમાં ગયા હતા એક પોસ્ટ કરવાનું, મની ઓર્ડર કરવાનું. પછી એ બંને ક્રિકેટના શોખ થયા હતા, ક્રિકેટમાં ખૂબ રસ ધરાવતા. એટલે અમે એક મિનિટનું કામ હતું એમાં 5 કલાક લગાડ્યું. આમ આમ સ્કોર પૂછતા જાય, કેટલો સ્કોર કેટલો સ્કોર. એટલે આ ધ્યાન આપણે એટલું તો રસ હોય. કામકાજ એના પોતાનું કામકાજ નોકરી ધંધો, પણ એમાં ક્રિકેટને લહેરતી મારી લે. એટલે જેમ એમાં છે એમ કથા વાર્તામાં થઈ શકે. કથા વાર્તા આપણે ગમતું હોય તો વચ્ચે વચ્ચે કમ્પ્યુટરનો વ્યવહાર હોય ને તો વચ્ચે વચ્ચે પૂછી લે એટલો સ્કોર. તો એ કથાનો ઈશ્કી કહેવાય. એટલે મારા એવા જનના વખાણ કરે છે. ભગવાનની કથા વાર્તા અને કીર્તન માંગવાના હોય તે અમે વખાણ કરીએ. જીવને અનંત યુગથી સંસારમાં મન ચોંટેલું છે તેને ઉખાડવાનો અભ્યાસ રાખે તેને દેખી અમને આનંદ થાય. સત્સંગ ટૂંકમાં સત્સંગ કરવા પડતા હોય તો મહારાજને મહારાજને ખૂબ આનંદ થાય. તો મહારાજને આનંદ કરાવો કે રડાવો રડાવો. માને આનંદ થાય એથી કરો તો માર ખુશ થાય, રાજી થાય, ભક્તિ થાય, આશીર્વાદ આપે એ જ કરાવે. તો મહારાજ કે કથા વાર્તા રાંગવારા હોય એમને બહુ ગમે છે અને આનંદ થાય છે એને જોઈને, દર્શન કરીને આનંદ થાય. એને કેટલા એવા હોય એમ 14 દિવસીઓ કહેવાય, એનો સવારે મોઢું જતો મારું કામ નહીં થાય. કામ થવાનું હોય તો એના મનમાં થઈ જાય કે મારું કામ નહીં થાય. એટલે 14 દિવસ જેવું ભગવાનને આનંદ થાય એ રીતે રહ્યો. મારી સંતો ભક્તોને નિર્દોષ જોતો હોય, આ બીજી વાત આવી. અહીં સંતો હરિભક્તો નિર્દોષ જોતો હોય, આ સત્સંગમાં ઢાળો જ પડે. દોષ કોઈને જોવા જ નહીં, બધાએ ન પાડી. શ્રીજી મારથી લઈને સદગુરુ સંતો ગુણાતીત ગુરુ બધાએ ઘસીને ના પાડી છે.
यही वायु तो नजर न रखे। संतो भक्तों निर्दोष जोतो होय अने बीजा ने पण तेना निर्दोषपणानी वात करतो होय तेना पर अमने अत्यंत हित रहे। अरे महाराज तमे आटला बधा वाला हो शू न केम न करो એટલે બધા સંતો આપણો બાપનું શું જાય છે। ભગવાન મહારાજ પોતે જ વાત કરે છે કે બધા નિર્દોષ જોવા તો આપણી જવાબદારી ક્યાં રહી? ઓલો દોષિત હોય કે ના હોય પણ તમને જોવાનું કહ્યું સંતો ભક્તો નિર્દોષ જોતો હોય એની નિર્દોષપણે વાત કરતો હોય। ગયા વાર આપણે અહીંયા અટકી જઈએ નિર્દોષ જોતા પણ આગળ વાત ન ચલાય પણ નિર્દોષપણે વાત બીજાને કરતો હોય તે અમને અતિશય પ્રિય લાગે। અતિશય કેટલું નિર્ભય વાત કરતો હોય તેના પર અમને અત્યંત હિત રહેશે। તો આ કરવું સંતો ભક્તોના નિર્દોષ જાણવા નિર્દોષપણની વાત કરી તો મહારાજ અત્યંત રાજી થાય અત્યંત રાજી થાય। સહજાન સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। ખરો ભક્ત હોય આપણે ખરાબ થવાના છે ખોટા થવાના નથી। ખરો ભક્ત એટલે મહારાજ કહે ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે। ખરા ભક્તની નિશાની આપણે આગળ લાઈનમાં બેઠા પાછળ બેઠા એની ગણતરી એનાથી ગણાય નહીં પણ ખરો ભક્ત ખૂણામાં બેઠો હોય સાવ ખૂણામાં પણ આવી રીતે વર્તે। ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે આપણે તો ઊંધું પડે જેમ જેમ માન પામે આમ પણ સત્સંગમાં આવી વાત થાય છે। મહારાજ કે ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે। માન પામે અને દાસનો દાસ થઈને વર્તે બે ઊંધું છે। જેમ જેમ માન પામે દાસનો દાસ વર્તે એટલે આપણે આજે નથી આવા ગુણ નથી પણ તોય આ બાજુ જવું એમ એમ જેમ માન પામે એમ એમ એ ખરેખર એમ જેમ માન પામે તમને પહેલી લાઈનવાળા અને પાંચમી લાઈનમાં ધકેલ અને પાંચમી લાઈનવાળા પહેલી લાઈનમાં ધકેલ શું થાય અહીંયા જ થાય। બીજી આગળની વાત તો બહુ છે ટેરી પણ જરાકમાં ગુપચ થઈ જાય કદાચ બોલે નહીં પણ મનમાં તો ધારી રહે આ વાત છે મારો મારો વારો આવે તો બતાવી દો એ વાત કરે એટલે માનની અને આ સત્સંગમાં આ જ છે મારા કે માન અપમાનમાં જે સરખો રહે એ સત્સંગી ખરેખર સત્સંગી કહેવાય પણ અત્યારે આપણે નથી આવું પણ તોય આપણે જાતે તપાસ કરવી
કે મને માન નહીં મળે તો શું દશા થાય, મને આગળ પાછળ બેસાડે શું દશા થાય. એ રીતે પોતે પોતે સેલ્ફ ટેસ્ટિંગ કરે. કેમ કે અહીં તો કોઈ અપમાન કરવાનું નથી, તમે ભૂલથી કોઈ કંઈ થાય તો બરાબર, પણ તમને સન્માન જ મળવાનું છે, જાજી રીતે સન્માન જ મળવાનું છે. તો કેવી રીતે ખબર પડે કે આપણને માન છે કે નહીં? તો આપણે જાતે જ એની ટેસ્ટિંગ કરી લે, કોઈને કહેવાનું નહીં, જાતે જાતે બધું પતાવી દેવાનું. ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે, અને સંતો ભક્તોની સેવા ઈચ્છે. જો ભલે તમે સેવા ના કરી શકો કોઈ કારણસર છે, પણ ઈચ્છે મનમાં ઈચ્છે કે મારે સેવા કરવી છે, સેવા કરવી છે એ રીતે મનમાં રહે તો ઘણો ફેર પડે અને એકાંતિક પણ અનુપમાય એવું છે. ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે, અને સંતો ભક્તોની સેવા ઈચ્છે. એવા ભક્તને અમે ભૂલતા નથી. જો મોટા મોટું ઈનામ, એવા ભક્તોને અમે ભૂલતા નથી. આવી રીતે વર્તે મનમાં હોય મારે કે એવા ભક્તને અમે ભૂલતા નથી, વારંવાર સંભાળીએ છીએ. ભગવાન આપે કઈ યોગીઓ પણ પ્રમુખ સાહેબ મહારાજ ના અંતરમાં શું ચાલે છે, આવું જ ચાલે છે કે એવા ભક્તોને વારંવાર સંભાળીએ છીએ. આવી બુદ્ધિ પ્રાણ પર્યંત રહે તે સર્વ ભક્તોમાં શ્રેષ્ઠ છે. પછી જ્યારે તમારું અપમાન થાય જ્યાં સુધી બરાબર ચાલે છે, તમને માન સન્માન મળે તો બરાબર, પણ તમારું પોતાનું અપમાન થાય તે વખતે ગડબડ થાય. તો મહારાજ કહે કે આવી બુદ્ધિ પ્રાણ પર્યંત આપે, જિંદગીના અંત સુધી પ્રાણ પર્યંત રહે તે સર્વે ભક્તોમાં શ્રેષ્ઠ છે. પર્વત ભાઈ હતા, છેક છેલ્લે બેસતા ખૂણામાં, અને મહારાજ આગળ બોલાવે તારે જાય, નહીં તો ત્યાં જ એમને એવું સુખ આવે, એમ પહેલી લાઈનમાં બેઠા હોય ને સુખ આવે, એવું સુખ આવે. તે એને તો ભગવાનની મૂર્તિનું કામ, એ સિવાય બીજું કાંઈ નહીં. તો બીજાનું કામ હોય એટલે બધી બાજી બગડે. આપણે ભગવાનનું કામ હોય એ જો કે આ તો બહુ ઊંચી વાત છે ખરેખર, પણ તો આપણે આ રસ્તે જવાનું છે. સેલ્ફ ટેસ્ટિંગ ને બધું કરીને પાકું કરવાનું છે. તો કેટલું મોટું ઈનામ મળે છે. મહારાજ કહે કે આવી રીતે વર્તે એવા ભક્તને અમે ભૂલતા નથી, વારંવાર સંભાળીએ છીએ. આવી બુદ્ધિ પ્રાણ પર્યંત રહે તે સર્વ ભક્તમાં શ્રેષ્ઠ છે. સત્સંગનું પણ એ જ ફળ છે કે સંત હરી ભક્તોની ભક્તોનો ભાવ રહે અને નિત્ય નિત્ય વધતો રહે. આપણે આ જગતમાં બધું ઊંધું ચાલે છે સત્સંગની દ્રષ્ટિએ, અને આપણે ખરેખર જે અંતરમાં સાધના કરવાની છે એના ઉપર મહારાજ જાય છે.
દુનિયાની લોકની રીતો જુદી છે. એ જે જેમ માન માટે જ બધા કરે છે, આખી દુનિયા માન સિવાય એક જરાક માન મળે ને કોટો ચડી જાય, એકદમ પાવરમાં આવી જાય. અને જ્યારે જરાક મન થાય ત્યારે એટલો બધો ડાઉન થઈ જાય, એટલો બધો ડાઉન થઈ ના પૂછો. તો આ સત્સંગ જ આ છે ખરેખરો સત્સંગ. જો મહારાજ કે અમે એવા ભક્તને ક્યારે ભૂલતા નથી, એટલે કેટલું મોટું ઈનામ મળે. હરિજનોનો દોષ લેવાથી એ મુક્તના બધા ગુણો દોષરૂપ થઈ જાય છે. જો કે હરિભક્તોના દોષ લેવાથી, હરિભક્તોના દોષ લેવાથી એ મુક્તના બધા જ ગુણો દોષરૂપ થઈ જાય છે. હવે જરાક ભેળસેળ થઈ માનની એને

0: જનોના દોષ કહે ને હરિજનોનો હરિજનો સંતોના દોષ કહે એમ પરસ્પર દોષ બુદ્ધિ થઈ જાય છે. હવે ઠીક આ સત્સંગમાં સત્સંગ ક્યારે કરે કે આવી રીતે સંતો હરિભક્તોને ઉડાડે અને હરિભક્તો સંતોને ઉડાડે એ પરસ્પર એ તો નીચું નીચું નીચું નીચું થતું જાય. સત્સંગમાં એ રીત નથી. સંતો હરિજનના દોષ કે અને હરિજનો સંતોના દોષ કે એમ પરસ્પર દોષ બુદ્ધિ થઈ જાય. સંતો ને હરિજનો કલ્પવૃક્ષ જેવા છે. તમે હરિભક્તો સંતો બધા હરિભક્તો કલ્પવૃક્ષ જેવા છે. ખરેખર જે સમજે તો એવું જ છે. જેમ જેમ ગુણ લે એમ ભગવાન રાજી થતા જાય તો કલ્પવૃક્ષ જ કહેવાય ને. સંતો અને હરિજનો કલ્પવૃક્ષ જેવા છે. તે જે કલ્પે તે પ્રત્યક્ષ દેખાઈ આવે છે. બંનેના આત્મા તો શુદ્ધ દર્પણ તુલ્ય છે. બંનેના આત્મા તો અમે ભણતા હતા પ્રાઇમરી સ્કૂલમાં, સેકન્ડરી સ્કૂલમાં, તો અમારા ટીચર કહે કે હું બધાને 100 માર્ક આપી દઉં, બધાને 100. અને પછી કાપતા કાપતા જે રહે એના કહેવાય 100માંથી જો કંઈક ભૂલ થઈ તો 5 કપી ગયા, બીજી ભૂલ થઈ 10 કપી ગયા, એમ કરતા જે સરવાળો રહે એના માર્ક્સ ગણાય. એમ મહારાજ પણ કહે છે તે જે કલ્પે તે પ્રત્યેક દેખાઈ આવે છે. બંનેના આત્મા તો શુદ્ધ દર્પણ જોવાય, એટલે 100માંથી 100 બંનેના આત્મા શુદ્ધ દર્પણ જેવા છે. તેથી સંકલ્પ માત્ર તાદૃશ્ય જણાઈ આવે છે. એટલે ચોખ્ખું ચોખ્ખી સ્લેટ હોય તેમાં એક કંઈ ટપકો હોય તો દેખાઈ આવે. એ રીતે બંનેના દર્પણ જેવા, તેથી સંકલ્પ માત્ર તાદૃશ જણાઈ આવે છે. પરસ્પર જ્યારે કુહિત થાય છે ત્યારે ગુણ માત્ર દોષરૂપ થઈ જાય. હવે આપણે જે પરસ્પર દોષ બુદ્ધિ થાય, એક જરાક દોષ બુદ્ધિ થાય તો ઓલાને ઓલા ભગવાન રહે છે એટલે ભગવાન સામે ઓલા દોષ બુદ્ધિ કરાવી આપે. પરસ્પર હેત રહે ત્યાંથી કો હેત થતું નથી. સુરત ભાવ તૂટતો નથી. કડી પ્રવેશ થાય છે ત્યારે અપાર હેતને પણ ખારું ઝેર કરી મૂકે છે. સત્સંગમાં બધાનું ભલું ઈચ્છો. કોઈ આપણે સામે મળે એનું ભલું થાય, બીજો સાવ મળે ભલું થાય, ત્રીજો સાવ મળે ભલું થાય, મનમાં એ ભાવના એવી ટેવ પડે. તો નહીં તો ચાલુ જ હોય ગુણ અવગુણ ગુણ અવગુણ ગુણ અવગુણ, પણ એક જ ટેવ હોય. બધા યોગીઓ વગેરે ભગવાન સૌનું ભલું કરો તો આપણે જેને મળીએ એમાં મનમાં ભાવ ભગવાન સૌનું ભલું કરો. એ સૂત્ર બહુ જબરજસ્ત છે. હવે તે તમને અખંડ શાંતિ રહે કોઈ વાતમાં, અને ગમે એવું વાતાવરણ હોય પરિસ્થિતિ હોય એમાં તમે સ્થિરતા રહે. સ્થિરતા રહે એ જ સત્સંગનું ફળ છે. સહજાનંદ સ્વામી મહારાજ.
1: આપણે એમને પ્રવક્તા તરીકે પણ એ નિહાળ્યા છે, તો પૂજ્ય આદર્શ જીવન સ્વામીને વિનંતી કરીએ કે આપજે આપણને એમના વક્તવ્યનો લાભ આપે.

0: સ્વામી નારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. બીએપીએ શતાબ્દી મહોત્સવની જય. જીવનની અંદર વ્યક્તિને જ્યારે જે વસ્તુની જરૂરિયાત હોય એ વખતે જ એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એ વ્યક્તિનું ઘણું મોટું સદભાગ્ય કહેવાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ નદીમાં કે સરોવરમાં સ્નાન કરવા માટે પડી હોય અને શરત ચૂકતી ડૂબવા માંડે, બહાર આવવાનો કોઈ આરો રહ્યો ના હોય, એ વખતે હવા ભરેલી કોઈ ટ્યુબ એને મળી જાય, કંઈક એમાંથી એ પ્રાપ્ત થઈ જાય, તો વ્યક્તિ તો પોતાને સદભાગી સમજે કે વાહ, એક વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. પણ બીજા જે કાંઠે ઉભેલા માણસો પણ પેલી વ્યક્તિને નસીબદાર સમજે કે આ ડૂબતો ડૂબતો બચી ગયો, આ ટ્યુબ હાથમાં આવી ગઈ. એ વખતે એ ટ્યુબની કિંમત એ કંઈ 20 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા નથી રહેતી, જીવન જેટલી અમૂલ્ય બની જાય ને. કોઈ વ્યક્તિ ઝાડ ઉપર ચડ્યો હોય ને પગ લપસે નેઠી પડતી હોય, એ વખતે ઝાડની એકાદી ડાળી એના હાથની અંદર આવી જાય અને નીચે પડતા ભોંય ભેગો થતા અટકી પડે, તો એ વખતે વ્યક્તિ પોતે તો પોતાને નસીબદાર સમજે કે સારું થયું આ ડાળી આપણા હાથમાં આવી ગઈ. પણ જ્યાં જોઈ રહ્યા હોય કે આ ગબડી રહ્યો છે, એ લોકો પણ પેલી વ્યક્તિને નસીબદાર સમજે કે વાહ, ભગવાનનું કરવું થયું ને ડાળી એના હાથમાં આવી ગઈ, બચી ગયો માણસ. તો એ વખતે પેલી હાથમાં આવેલી ડાળી એ ખાલી કંઈ લાકડું નથી રહેતી, એ ડાળીને બજારમાં વેચવા જાઓ તો 20-25 રૂપિયાની કિંમત ઉપજે, પણ એટલી જ કિંમત હવે એ ડાળીની કહેવાય. જીવન જેટલી અમૂલ્ય થઈ ગઈ ને પેલી વ્યક્તિ માટે, કારણ કે સમય એ વસ્તુ એને પ્રાપ્ત થઈ ગઈ. કોઈ વ્યક્તિ રણની અંદર મુસાફરી કરતી હોય ને એને અત્યંત તરસ લાગી હોય, એનો જીવ જવાની તૈયારીમાં હોય, કંઠે પ્રાણ આવી ગયા હોય, અને એ વખતે પાણી ભરેલો એક ગ્લાસ એને પ્રાપ્ત થઈ જાય, તે પાણી ભરેલા ગ્લાસની કિંમત કેટલી? રેલવે સ્ટેશન ઉપર 10 પૈસાનો ગ્લાસ મળે છે એટલી કહેવાય. એ પાણી ભરેલો ગ્લાસ એના માટે અમૂલ્ય થઈ ગયો કહેવાય, કારણ કે સમય એને વસ્તુ પ્રાપ્ત થઈ. પોતે વ્યક્તિ પોતાને ભાગ્યશાળી સમજે કે વાહ, સમયે ગ્લાસ હાજર થઈ ગયો. તો જીવનની અંદર જે સમયે જે વસ્તુની આપણને જરૂર હોય એ સમયે એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય, એટલા એ આપણું મોટું સદભાગ્ય છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આજે કિશોર પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ શરૂ કરી છે, એ પ્રત્યેક કિશોર યુવાન માટે આવી સદભાગ્યની વાત છે. કારણ કે કિશોરને યુવાનને જે ઉંમરે જેની જરૂર છે એ ઉંમરે એ વસ્તુ પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રવૃત્તિ દ્વારા આપી. હમણાં જીવન ઘડતરની વાતો આપણે સાંભળી. જીવન ઘડતર વ્યક્તિએ પોતાનું કરવું હોય તેની અંદર 5 વસ્તુઓ બહુ આવશ્યક છે. એ જો એને સમયે સમયે પ્રાપ્ત થતી જાય તો વ્યક્તિ પોતાનું ઉત્તમ પ્રકારનું જીવન ઘડી શકે છે. એમાં પહેલી વસ્તુ છે પ્રોપર મેનેજમેન્ટ. કોઈ પણ કાર્ય વ્યક્તિએ સફળતાથી પાર પાડવું હોય તો એની પાસે જે કંઈ પણ સાધનો છે એનું એ જેટલું સારામાં સારું મેનેજમેન્ટ કરી શકે એટલું એમાંથી એ પોતે મહત્તમ ફળ પ્રાપ્ત કરી શકે છે. સાધનો વ્યક્તિ પાસે હોય પણ એને જો યોગ્ય રીતે મેનેજ કરતા આવડે નહીં, યોગ્ય રીતે એને વાપરતા આવડે નહીં, તો છતે સાધને પણ માણસો કામ કરી શકતા નથી. અને ઘણીવાર ટાંચા સાધનો હોય, અપૂરતા સાધનો હોય, પણ જો યોગ્ય મેનેજમેન્ટ એનું કરતા આવડે તો ઓછા સાધનો દ્વારા પણ માણસ ઘણો આગળ વધી શકે છે. બધું જ હોવા છતાં પણ મેનેજમેન્ટનો અભાવ હોય તો કેટલું બધું નુકસાન એ થઈ શકે છે એનું ઉત્તમમાં ઉત્તમ જો કોઈ દ્રષ્ટાંત હોય તો આપણો ભારત દેશ છે. નાની પાલખીવાલા કરીને બહુ જ મોટા ધારાશાસ્ત્રી થઈ ગયા, એમણે વી ધ પીપલ એ નામનું પુસ્તક લખ્યું છે. એની અંદર વાત લખી છે કે ભારતની 5 વર્ષીય યોજનાઓના અમલની અંદર જો ઢીલ ન થઈ હોત અને પ્રોપર મેનેજમેન્ટ આ દેશના નેતાઓ દેશની પાસે જે રિસોર્સિસ છે એનું જો કરી શક્યા હોત તો ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં દર વર્ષે 1,20,000 કરોડ રૂપિયાનો વધારો થયો હોત. 1,20,000 રૂપિયાની 1,20,000 કરોડ રૂપિયાની આપણી રાષ્ટ્રીય આવક એ વધી હોત જો દેશની પાસે જે રિસોર્સિસ છે એનું યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવ્યું હોત તો. પણ એ ન થઈ શક્યું. બીજી વાત કરી કે જો આપણી પાસે જે કંઈ પણ વસ્તુઓ છે એનું યોગ્ય મેનેજમેન્ટ એ કરી શક્યા હોત તો ભારત 9,600 કરોડ રૂપિયાની વધારે નિકાસ કરી શક્યું હોત. 9,600 કરોડ રૂપિયાની વધારે નિકાસ આ દેશમાંથી થઈ શકી હોત, પણ એ લાભ એ આપણે ઉઠાવી શક્યા નથી. જો આપણી પાસે જે જમીન છે ને જે વરસાદ વરસે છે એનું યોગ્ય મેનેજમેન્ટ આપણે કરી શકીએ તો દર વર્ષે 5.4 કરોડ ટન વધારે અનાજ આ દેશની અંદર તૈયાર થાય. પણ આટલું બધું હોવા છતાં પણ ઘણો ભૂખમરો દેશમાં છે, કારણ કે પ્રોપર મેનેજમેન્ટનો અભાવ. ભારતની અંદર જે કંઈ પણ રિસોર્સિસ છે એનું જો યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે તો આ દેશની અંદર દર વર્ષે 1,44,00,000 વધુ નોકરી ઊભી કરી શકાય. 5 વર્ષની અંદર બધા જ બેકાર માણસો નોકરી મળી જાય, દેશમાં કોઈ બેકાર જ ના રહે. પરંતુ યોગ્ય મેનેજમેન્ટના અભાવથી આટલી બધી સિદ્ધિઓથી દેશ એ વંચિત રહી ગયો. જો બધું જ છે પણ પ્રોપર મેનેજમેન્ટ એ નથી તો દેશની અંદર આ દશા છે. જેવું દેશમાં બની શકે એવું વ્યક્તિના જીવનમાં પણ બની શકે. જીવનની અંદર ભગવાન બધું જ આપે છે, આપણને કોઈ ન આપી શકે એવો આ મનુષ્ય દેહ આપવામાં આવે છે. આ આંખ, આ કાન, આ હાથ, આ પગ એ કોણ લેબોરેટરીમાં આજે તૈયાર કરી શકે એમ છે. પ્રભુ સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે, ચંદ્ર ઉપર માણસે પગ મૂકી દીધો, મંગળ ઉપર જવાની હવે તૈયારી કરી રહ્યો છે, પરંતુ એક લોહીનું ટીપું હજી પ્રયોગશાળાની અંદર વ્યક્તિ તૈયાર કરી શક્યો નથી. તો ભગવાને તો આપણને આવો સુંદર મનુષ્ય દેહ આપ્યો છે, પણ જો એનું યોગ્ય મેનેજમેન્ટ ન કરવામાં આવે, આપણી જે બુદ્ધિ છે, આપણી જે શક્તિ છે, આપણી પાસે જે સૂઝ છે એને જો પ્રોપર મેનેજ કરવામાં ન આવે તો દેશ જેવી દશા વ્યક્તિના જીવનની પણ થાય, ધંધો ખોટમાં ચાલે. બીજી વસ્તુ છે જીવન ઘડતરની અંદર કે હંમેશા કોઈ પણ કિશોર કે યુવાને પોતાના જીવનને બરાબર જો ઘડવું હોય તો જેમ લોકની અંદર પણ આપણે જોઈએ છીએ કે રિસોર્સિસ સારા હોય પરંતુ એનો જો વ્યવસ્થિત પહેરેગીર ન હોય તો એ ક્યાં લૂંટાઈ જાય છે કંઈ કહી શકાતું નથી. જાગ્રત સંત્રી હોવો જોઈએ જીવનની અંદર. અમેરિકા આટલો શક્તિશાળી દેશ, પણ જાગ્રત સંત્રીનો અભાવ એ દેશની અંદર હતો તો આતંકવાદીઓએ WTC વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ફૂંકી માર્યા, કરોડો ડોલરનું નુકસાન એ દેશને વેઠવાનું આવ્યું. જો બધું હતું ખરું એની પાસે, પણ પોતાની જે મિલકત છે એને લૂંટી આવનારા લોકો એની ઉપર એ સંત્રી યોગ્ય ન મૂકી શક્યા. તો જીવનનું પણ એવું છે, જીવનમાં અદ્ભુત શક્તિ છે. રાજીવ ગાંધી પોતે કહેતા કે દરેક યુવાન જનરેટર છે, શક્તિઓ એની અંદરથી ઉત્પન્ન થયા જ કરે છે. વિવેકાનંદ સ્વામી કહેતા ઇચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, આપણા આત્માની અંદર અનંત શક્તિ પડેલી છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. 1 કરોડ ચંદ્રન, 1 કરોડ સૂર્ય એક સાથે આકાશની અંદર ઉગ્યા હોય અને એનો જેટલો પ્રકાશ એ આપણને અનુભવાય એટલો પ્રકાશ એ આત્મા અને પરમાત્માની અંદર રહેલો છે. જો આપણી પાસે શક્તિઓ ઘણી છે પરંતુ એ શક્તિને લૂંટી જનારા પરિબળો સામે જો આપણે જાગ્રત ન રહીએ તો જીવનનું યોગ્ય ઘડતર થઈ શકતું નથી. જો બીજી વસ્તુ આ ધ્યાન રાખવી પડે. ત્રીજી વસ્તુ છે કે યોગ્ય વાતાવરણ એ પૂરું પાડવું પડે. આપણામાં શક્તિ છે, શક્યતાઓ છે, પણ એ બધું બહાર ક્યારે આવે? જ્યારે યોગ્ય વાતાવરણ મળે ત્યારે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સિક્વોયા નામનું એક વૃક્ષ તૈયાર કરવામાં આવે છે. સિક્વોયા ટ્રી, જેને હુલામણા નામમાં જનરલ શેરમોન ટ્રી કહેવામાં આવે છે. હવે આ વૃક્ષની વિશેષતા કેવી છે કે વૃક્ષના પૂરા જીવનકાળ દરમિયાન 300 ફૂટ ઊંચું વધે છે. એક માળ તમે 10 ફૂટનો ગણો મકાનનો તો 30 માળ જેટલું ઊંચું એ પોતે વધે. ખાલી ઊંચું થાય એવું નહીં, સોટા જેવું નહીં ખાલી, એનો ઘેરાવો પણ કેટલો થાય. તો એક વૃક્ષના લાકડામાંથી તમે 5 બેડરૂમ વાળા 40 મકાન બાંધી શકો લાકડાના. કેટલું બધું લાકડું એમાંથી મળતું હશે, એક જ વૃક્ષનું લાકડું એમાંથી તમે 40 મકાનો લાકડાના તૈયાર કરી શકો. ને મકાન બાજુ એક રૂમ રસોડાવાળું નહીં, 5 બેડરૂમ વાળા એવા એકના 40 મકાનો તમે તૈયાર કરી શકો. આટલું ઊંચું, આટલું પહોળું, આટલું મોટું વિશાળ વૃક્ષ કે ત્યાં આગળ ઉગાડવામાં આવે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે એ વૃક્ષના બીજનું વજન એ કેટલું હોય છે, 1/6000. અંશ અત્યારે તો આપણને તોલ માપમાંથી નીકળી ગયો છે એટલે સમજવો અઘરો પડશે, પણ આપણે સમજવા માટે ગ્રામની વાત કરીએ. 1 ગ્રામનો 6000મો ભાગ એ બીજનું વજન, અને એની અંદરથી આટલું મોટું વૃક્ષ તૈયાર થાય છે. હવે એક બીજ 1 ગ્રામનો 6000મો ભાગ એટલે આપણા હાથમાં બી પડ્યું હોય ને તો આપણને ખબર ના પડે કે આપણે ઉચક્યું છે, પીછા કરતા હલકું થયું કે નહીં. તો આ બીમાંથી આટલું મોટું વૃક્ષ તૈયાર થાય છે. હવે કલ્પના કરો કે એ બી જેમાંથી આટલું મોટું વૃક્ષ તૈયાર થાય છે એને અહીંયા લાવવામાં આવે, અને આપણો આ અડાજણ બ્રિજ છે, સરદાર બ્રિજ કહેવાય છે ને, એના રોડ ઉપર ખાડો કરીને એને વાવવામાં આવે તો એમાંથી આટલું મોટું વૃક્ષ તૈયાર થાય? રોડ ઉપર ખાડો કરીને વાવીએ તો, રોડ ઉપર ખાડો કરીને અહીંયા ચલો અહીંયા જમીનમાં વાવીએ ખાડો કરીને, તો એ થવાનું છે એમાંથી? તો ત્યાં આગળ એને યોગ્ય પવન, યોગ્ય પાણી, યોગ્ય પ્રકાશ, યોગ્ય માવજત આપવામાં આવે છે. એનું એ બીજ છે એના ભાલની અંદર જઈને વાવવામાં આવે તો ક્યાંથી ઉગવાનું છે આટલું મોટું વૃક્ષ? કારણ કે ભાલની અંદર ચોમાસાની અંદર એ ઝાડું જોવા ના મળે એટલે એને ભાલ પ્રદેશ કહે છે. ભાલ એટલે આપણું કપાળ, કપાળમાં એ કંઈ વાળ જોવા મળે નહીં, એમ ત્યાં ભાલમાં એ કંઈ ઝાડ જોવા મળે નહીં એટલે એનું નામ ભાલ પ્રદેશ પડ્યું હશે. તો હવે જમીન તો ત્યાંય છે ને, કેલિફોર્નિયામાં પણ છે, પણ જો ત્યાં યોગ્ય વાતાવરણ મળે છે તો બીજમાં રહેલી શક્તિ બહાર આવે છે અને 300 ફૂટ ઊંચું ઝાડ તૈયાર થાય છે. તો આપણી અંદર પણ બીજ પડેલું છે આવું, આના કરતાં પણ વધારે શક્તિશાળી બીજ. પરંતુ જો આપણે યોગ્ય વાતાવરણ એ બીજને ન આપીએ તો એની અંદરથી આટલો બધો વિકાસ થઈ શકતો નથી. એટલે જીવન ઘડવામાં ત્રીજી વસ્તુ છે કે પ્રોપર એટમોસ્ફિયર પણ એ જીવનને આપવું પડે. ચોથી વસ્તુ છે કે જીવનનો વિકાસ અટકાવનારી, રૂંધનારી વિકૃતિઓ એને રોકવી પડે. શરીર ગમે તેટલું સશક્ત હોય પણ અંદર આવતા કીટાણુ વિષાણુને, રોગના જંતુઓને જો વ્યક્તિ રોકે નહીં, એનું કંઈ ધ્યાન ન રાખે તો એ ગમે તેટલું સશક્ત શરીર હોય તો પણ અંતે ભોંય ભેગું થઈ જતું હોય છે. જો ગંદવાડ જે પ્રવેશે છે એને પણ આપણે અટકાવવો પડે તો કોઈ પણ વસ્તુનો, વ્યક્તિનો આપણે સારો વિકાસ કરી શકીએ. પણ જો વિકૃતિ અંદર પ્રવેશ સિવાયને અટકાવવામાં ન આવે તો ભયંકર પરિણામ બધા આવે. ગમે તેટલું સારું હોય તો પણ બધું અંતે બગડી જાય. 1918 સાલમાં આખા વિશ્વની અંદર ફ્લૂની બીમારી લાગુ પડેલી. કહેવાય છે કે એવો રોગચાળો હજી સુધી થયો નથી દુનિયામાં. સુરતમાં પ્લેગ થઈ 1994 સાલમાં, પણ એ રોગચાળો પહેલાંની તોલે ન આવે. કેટલી બધી ભયંકર ખાના ખરાબી એ સમયની અંદર સર્જાયેલી એનું વર્ણન એ લખવામાં આવ્યું છે પુસ્તકોની અંદર. મુંબઈની અંદર રોજના 700 માણસો એ પોતે આ બીમારીને કારણે મરતા. હવે એ વખતે મુંબઈની વસ્તી કે અત્યારે છે એમ 1.5 કરોડની નહોતી. અત્યારે તો તમે આમ એમને માલતા હોય તો 10 જણ અથડાય તમને 10 મિનિટમાં, એટલી બધી ગીર્દી વધી ગઈ છે. પણ તે વખતે તો બહુ ઓછી વસ્તી, એમાંથી રોજના 700 ઉપડતા હતા. સ્પેનની અંદર બાર્સેલોના શહેર છે, એક જ શહેરની અંદર રોજના 1800 માણસો આ બીમારીને કારણે મરતા. ત્યાં આગળ એક બાઈએ 1 કલાકની અંદર 26 જણની ઠાઠડી જતી જોયેલી આ બીમારીને કારણે, કે આમ ફ્લૂને કારણે ઉપડ્યો હોય જાણે આમ એરપોર્ટ જેવું થઈ ગયું હોય એ શહેર, કે સીધી ફ્લાઇટો બધી ત્યાંથી જ ઉપડે, જમલોક દેવલોક જે બાજુ જવું હોય બાજુની. પણ આ પ્રકારની એ બીમારી હતી. અમેરિકાની અંદર અમેરિકાના સૈનિકો એ પોતે સૈન્ય, અરે માણસો અમેરિકાના એ સૈન્યમાં જવાનું પસંદ કરતા પણ અમેરિકામાં રહેવાનું પસંદ નહોતા કરતા. કારણ કે જ્યાં આગળ અમેરિકા લડતું હતું વિશ્વયુદ્ધની અંદર, ત્યાં આગળ આ ફ્લૂની બીમારી નહોતી, એટલે માણસોને એમ કે ત્યાં જઈએ તો બચી જઈએ, અમેરિકામાં રહીશું મરી જઈશું રોગચાળાને લીધે. તો માણસો સૈન્યમાં જવા માટે તલપાપડ થઈ ગયા, અમેરિકામાં રહેવા માટે નહીં. તો આવો બધો આ મહાકાર વર્તી ગયો હતો. હવે એનું જે જંતુ હશે રોગનું, અથવા તો જે કંઈ વાયરસ બેક્ટેરિયા હશે, તો નરી આંખે દેખી શકાય એવા પણ નહીં હોય. પણ જો વ્યક્તિઓના શરીરની અંદર એ બધો ગંદવાડ પ્રવેશ્યો, બીમારી પ્રવેશી, તો કેટલાય સારા શરીરવાળા મખાડામાં જઈને, જિમ્નેશિયમમાં જઈને બધી શરીર બનાવ્યું હશે, બધા ઉપડી ગયા. તો જીવનની અંદર ચોથી વસ્તુ આ છે કે વિકૃતિને આપણે અટકાવવી પડે તો આપણે જે કંઈ આપણી પાસે છે એનો સારામાં સારો ફાયદો ઉઠાવી શકીએ. ઘરમાં તમે જો રોજ સાવરણી ફેરવવી પડે, ગમે તેટલું ચકચકિત ઘર હોય સારામાં સારું હોય, પરંતુ અઠવાડિયા સુધી તમે જો કચરો ન વાળો, ભલે બારીબારણા બંધ જ રહ્યા હોય ઘરના, ખોલવામાં જ ન આવ્યા હોય, છતાં પણ અઠવાડિયા પછી જઈને તમે આમ ટાઇલ્સ ઉપર આંગળી ફેરવો તો તમને રજ જોવા મળશે, ટેબલ ઉપર આંગળી ફેરવો તો તમને ધૂળ હાથમાં આવશે. બારીબારણા ભીડાયેલા રાખ્યા હોય તો પણ ક્યાંકથી ને ક્યાંકથી આ ગંદવાળ બધો પ્રવેશી જતો હોય છે, તો રોજ સાવરણી ફેરવવી પડે છે. તો જીવન ઘડતરની અંદર પણ જે રોજ પોતાના જીવન ઉપર સાવરણી ફેરવે એ સારામાં સારું જીવન ઘડતર કરી શકે. રોજ સાવરણી ફેરવી જીવન ઉપર એટલે શું, તો રોજ તપાસ કરતો રહે કે ભાઈ આપણા જીવનની અંદર ખોટી કુટેવો એ પ્રવેશી તો નથી ને, ખોટા દૂષણો આવ્યા તો નથી, તો સારું જીવન ઘડતર થઈશ. અને છેલ્લી વસ્તુ છે કે યોગ્ય દિશા દર્શન એને પ્રાપ્ત થાય તો યોગ્ય જીવન ઘડતર થાય. દિશા મળવી જોઈએ ને કે આ પ્રકારનું જીવન ઘડવાનું છે, આ પ્રકારની દિશા એ સાચી દિશા છે. માણસ ગતિ ખૂબ રાખતો હોય પણ જો દિશા ઊંધી પકડાઈ ગઈ હોય તો, 120ની સ્પીડે ગાડી ચલાવતો હોય પણ જવું હોય અમદાવાદ, ઉપડ્યો હોય આ બાજુ, તો જેટલી વધારે સ્પીડમાં ગાડી ચલાવે એટલો વધારે દૂર જવાનો જ્યાં પહોંચવું છે એનાથી. તો ગતિ કરતા પહેલા યોગ્ય દિશા છે કે નહીં અગત્યનું છે. તો જીવન ઘડતરની અંદર આ પણ એક વસ્તુ મહત્વની છે કે કઈ દિશાની અંદર આપણે જઈ રહ્યા છીએ. તો આ પાંચ વસ્તુ, પ્રોપર મેનેજમેન્ટ, પ્રોપર એટમોસ્ફિયર, એક જાગૃત સંતરી, વિકૃતિને અટકાવવાની વાત અને યોગ્ય દિશા દર્શન, આટલું જેને મળે ને એ વ્યક્તિનું જીવન એ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ઘડાય છે. આપણા સૌના સદભાગ્ય છે કે આપણને જે કિશોર યુવા પ્રવૃત્તિ પ્રમુખ સ્વામી મહારાજે આપી છે એની અંદર સ્વામીશ્રી પોતે આ પાંચેય વસ્તુ જે આપણા જીવન ઘડતર માટે જરૂરી છે એ આપણને આપે છે. આજે આપણે જોઈએ તો માણસનું જીવન એ ભગવાને આપ્યું છે, પરંતુ એ જીવનનું મેનેજમેન્ટ એની પાસે નથી, લાઈફ મેનેજમેન્ટ. આજ બિઝનેસ મેનેજમેન્ટની કોલેજો ઘણી છે, IIMની કોલેજો આ દુનિયાની અંદર ને દેશની અંદર ઘણી છે, પરંતુ લાઈફ મેનેજમેન્ટ એ આપણને ક્યાં શીખવવા મળે છે, ક્યાં શીખવા પ્રાપ્ત થાય છે? તો આપણી આ કિશોર સભા છે, જે યુવક સભા છે, એ લાઈફ મેનેજમેન્ટની સ્કૂલ છે, લાઈફ મેનેજમેન્ટની કોલેજ. માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થાય છે એમ અહીંયા આપણે માસ્ટર ઇન લાઈફ એડમિનિસ્ટ્રેશન, એટલે કે ML એટલે ધારાસભ્ય જેવી આ વાત નથી, પણ આપણને આપણું જીવન અહીંયા ઘડતા આ યુવક સભા પોતે શીખવાડે છે. આપણી કિંમત અહીંયા આવીને વધે છે, જેટલી માણસના જીવનની અંદર ઘડતરની પ્રવૃત્તિ થાય એટલે એની કિંમત વધે. સમાજની અંદર પણ તમે જુઓ છો કે લાકડાનો ટુકડો ઘડાય તો લાકડાની કિંમત વધે છે, આરસનો ટુકડો રસ્તાની અંદર રખડતો પડે એની કોઈ કિંમત નથી, પણ આરસના ટુકડામાંથી આરસની મૂર્તિ બને તો એની કિંમત વધી જાય છે. પથ્થરને કોઈ હાર પહેરાવતો નથી આરસના, પણ આરસની મૂર્તિને આપણે હાર પહેરાવીએ છીએ. આરસનો ટુકડો રસ્તામાં પડ્યો હોય તો એને કોઈ આપણે દંડવત કરતા નથી, પણ એ પથ્થરમાંથી મૂર્તિ બને ત્યારે એને આપણે દંડવત કરીએ છીએ. તો પથ્થર તો એનો એ જ છે, પણ એનું ઘડતર થયું તો એની કિંમત વધી. માટીનો પિંડ, માટીનો લોંધો, એની કોઈ કિંમત નથી, પણ એમાંથી કુંભાર ચાકડે ચડાવીને કંઈક આકાર આપે છે માટીને, કુંજો બનાવે, કોડિયું બનાવે, માટલું બનાવે, તો એની જ માટીની કિંમત વધી જાય છે. એમ જીવનનું પણ જેટલું ઘડતર થાય એટલી એ જીવનની કિંમત વધે છે. જીવનની કિંમત વધે એટલે આપણને કંઈ બજારમાં ઊભા રાખવા નથી વેચવા માટે, પણ એ જીવનની કિંમત વધી એટલે શું કે આપણને પણ એવા ગુણો પ્રાપ્ત થાય છે કે જેથી શાંતિનો અનુભવ થાય, અને આપણી સાથે જે રહે એને પણ શાંતિનો અનુભવ થાય, એ આપણી કિંમત વધે છે. તો આપણને આ કિશોર સભા, યુવક સભા આ પ્રવૃત્તિ, આ કાર્ય કરી આપે છે. આજે લાખો માણસો, અબજો માણસો જીવન જીવે છે, પરંતુ નાની નાની વાતોની અંદર તમે જોવો છો કે જીવન લોકોના ફસડાઈ પડે છે. નાની નાની વાતોની અંદર માણસો પોતાનું આટલું અમૂલ્ય જીવન એને ગુમાવી બેસે છે, કારણ કે પ્રોપર મેનેજમેન્ટનો અભાવ છે, લાઈફ મેનેજમેન્ટ આવડતું નથી. હમણાં જ નેશનલ બ્યુરો ઓફ ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા ભારત સરકારે બહાર પાડ્યા, એની અંદર વિગત જણાવવામાં આવી કે દર વર્ષે ભારતની અંદર 1,09,790 વ્યક્તિઓ આપઘાત કરીને મરી જાય છે. 9,790 વ્યક્તિઓ, એની અંદર કુટુંબની અંદર કંઈક ક્લેશ થાય અને સહેજ મનદુખ થાય એને કારણે દર વર્ષે 14,105 પુરુષો અને 10,177 મહિલાઓ આપઘાત કરે છે. તો કુટુંબ છે એટલે ક્લેશ થવાનો છે, પણ એ વખતે પોતાના જીવનને મેનેજ કરતા નથી આવડતું, તો આટલા બધા માણસો પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. માણસના શરીર, માણસનું શરીર છે એટલે રોગો તો આવવાના છે, પણ એ રોગોની સામે કેવી રીતે આપણે જીવવું, આવી મુશ્કેલીઓ જીવનમાં આવે ત્યારે કેવી રીતે એમાંથી પાર ઉતરવું, એનું મેનેજમેન્ટ માણસ પાસે નથી. તો રોગોથી કંટાળીને દર વર્ષે 10,092 પુરુષો અને 5773 મહિલાઓ આપઘાત કરીને મરી જાય. તો જો લાઈફ મેનેજમેન્ટ નથી, શરીર છે એટલે રોગ આવવાનો છે, પણ એની સામે તમારે કેવી રીતે જજુમવું, કુટુંબ છે એટલે ક્લેશ થવાનો છે, પણ એની અંદર કેવી રીતે તમારે ટકી રહેવું, એનું મેનેજમેન્ટ નથી, તો અમૂલ્ય જીવન એ માણસ આ રીતે ખોઈ બેસે છે. દર વર્ષે હિન્દુસ્તાનની અંદર પ્રેમ સંબંધોમાં નિષ્ફળતાને કારણે 1757 પુરુષ અને 1667 મહિલાઓ આપઘાત કરે છે. હવે આ વજૂદ વગરના કારણમાં જીવન ટૂંકાઈ નાખે એવું લાગે છે ને, કારણ કે આમાં નિષ્ફળતા મળી, એનાથી જીવનની અંદર એવી શું ગરબડ થવાની છે કે જેથી કરીને જીવનને આપણે ખોઈ નાખવાનો વારો આવે. પરંતુ જો નાની નાની વાતની અંદર, અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં એક માણસ થઈ ગયો, એનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. રેકોર્ડ શું હતો એ ભાઈનો, 7 વખત એની ઉપર વીજળી પડી તો પણ એ મર્યો નહોતો, કોણ જાણે કેવા મટીરિયલમાંથી ભગવાને બનાવ્યો હશે, પણ 7 વખત વીજળી પડી તો પણ એનું મૃત્યુ થયું નહોતું, રોય વલિસન એમનું નામ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એ ભાઈ આપઘાત કરીને મરી ગયા, વીજળી પડવાથી ન મર્યો, 7-7 વાર આપઘાત કરીને મરી ગયો. આપઘાતનું કારણ શું હતું? તો આ રોય વલિસન એમની પ્રેમિકાને મળવા ગયા, એની વખતે પેલી બાઈક કામમાં છે એટલે આની સામે જોયું નહીં, એમાં એને લાગી આવ્યું કે હું છેક અહીંયાથી મળવા એને આવ્યો, મારી નોંધે ન લીધી, બસ એટલામાં આપઘાત કરીને મરી ગયો. જો લાઈફ મેનેજમેન્ટ ક્યાં છે માણસ પાસે? જીવન છે આપેલું ભગવાને, કોઈ ના આપી શકે એવું જીવન ભગવાન આપણને આપે. આ દુનિયાની અંદર જેટલા ડોલર છે, જેટલા રૂબલ છે, જેટલા પાઉન્ડ છે, જેટલા રૂપિયા છે, જેટલા લીરા છે, જેટલી પણ કરન્સી છે, બધાનો ઢગલો કરવામાં આવે તો પણ આ જીવન મળે એવું છે ખરું? દુનિયામાં જેટલી પણ કંઈ ચલણી નોટો છે, જેટલા કંઈ પણ રોકડા રૂપિયાઓ છે, બધાનો ઢગલો કરવામાં આવે, એની સામે આવું હાલતું ચાલતું શરીર આપણને મળી શકે એવું છે ખરું? પરંતુ જો પ્રોપર લાઈફ મેનેજમેન્ટના અભાવે માણસ કેવા સામાન્ય કારણોની અંદર એ ભાંગી પડતો હોય છે, તો એ લાઈફ મેનેજમેન્ટ આપણને આ સત્સંગ શીખવાડે છે. આ યુવા પ્રવૃત્તિ, કિશોર પ્રવૃત્તિમાં આવવાથી આપણને ખ્યાલ આવે છે. આજે આ સત્સંગની અંદર આપણે જોઈએ છીએ કે એવા ઘણા બધા કિશોર યુવાનો છે જેના જીવનની અંદર મુશ્કેલીઓ આવી છે, છતાં પણ એ સ્થિર રહી શક્યા છે. 1999માં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ તિથલમાં યોજાયેલો, એ વખતે કોસંબા ગામના ઘનશ્યામ નામના એક યુવકનું મંચ ઉપર સન્માન કરવામાં આવેલું. આની યુવાન ઉંમર હતી, લગભગ 20-25 વર્ષનો ઉંમરનો એ યુવાન હશે. એને પણ કેન્સરનો રોગ લાગુ પડેલો, આખો હાથ કાપી નાખવો પડેલો, એક પછી એક લગભગ 11 જેટલા ઓપરેશન એના શરીર ઉપર થયેલા, પણ ઓપરેશન દ્વારા કોઈ ફેર પડ્યો જ નહીં. એક હાથ એનો ચાલ્યો ગયેલો, છતાં પણ એકલે હાથે આ વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પોતાના બધા જ કાર્યો પાર પાડતો. એણે એકલા હાથે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી, કોઈ આમ ઉદ્વેગ નહીં કે મારી પાસે એક હાથ નથી એનો. એક હાથ હોવા છતાં પણ એ લગભગ 2-5 બાળ સભાઓ ચલાવતો, બાળકોની સભા કરવા માટે જાય ચાલતા સાધન ઉપર ગમે તે રીતે. કોઈ એને કહી ન શકે કે આ માણસ પોતે દુઃખી છે. તો જો રોગ તો એના જીવનમાં આવ્યા, પરંતુ આ સત્સંગનો પ્રતાપ એવો છે કે રોગની સામે પણ વ્યક્તિને સ્થિર રાખી શકે છે, મુશ્કેલીઓ સામે એને પર્વત જેવો અડગ રાખી શકે છે. આ લાઈફ મેનેજમેન્ટ આપણને આ શીખવાડે છે. જીવનની અંદર બધું આપણું ધાર્યું થવાનું નથી, ઘણીવાર એવું પણ બનશે કે આપણે ન ધારેલું પરિણામ પણ આપણને આવે. જીવનની અંદર કાયમ સફળતાઓની હારમાળા માણસને પહેરવા નથી મળતી, ઘણીવાર નિષ્ફળતાનો પણ એને સ્વાદ ચાખવાનો આવે છે. તો એ બધા પ્રસંગોની અંદર જીવનને સ્થિર કેવી રીતે રાખી શકાય એ આપણને આ સત્સંગની અંદર એ શીખવા મળે છે. એટલા માટે આપણે ભાગ્યશાળી છે કે જ્યારે આપણને જેની જરૂર છે વસ્તુ આપણને મળી છે. આપણી આ જે સત્સંગ પ્રવૃત્તિ, એની અંદર આપણી શક્યતાઓ, આપણી શક્તિ, એનો વિકાસ થાય એવું વાતાવરણ સ્વામી પૂરું પાડે. જેમ પેલું બીજ છે, 1 ગ્રામનો 6000મો ભાગ, એને યોગ્ય વાતાવરણ મળે છે તો કેટલું મોટું ઊંચું પહોળું વૃક્ષ તૈયાર થાય છે. એમ આપણી અંદર શક્તિઓ છે, પરંતુ આપણી શક્તિઓ બધી એમની એમ રહી જાય છે. તળાવનું પાણી તળાવની અંદર જ પડ્યું રહે છે, સરોવરનું પાણી સરોવરની અંદર જ ગુપચૂપ પડ્યું રહે છે, પરંતુ પર્વત ઉપર રહેલું ગિરિશિખર ઉપરનું પાણી કે વાદળાનું પાણી એ વાદળાના બંધનને સ્વીકારતું નથી. તળાવનું પાણી તળાવને છોડી શકતું નથી, સરોવરનું પાણી સરોવરને છોડી શકતું નથી, પણ ગિરિશિખર ઉપરનું પાણી એ કોઈ બંધનને ગાંઠતું નથી. એમ પ્રમુખ સ્વામી મહારાજનો આ સત્સંગ છે એ આપણને તળાવ કે સરોવરના પાણી જેવા નહીં, એટલે કે આપણી માન્યતાઓ પછી આપણી મર્યાદાઓ એની અંદર આપણે જીવન પર્યંત બંધાયેલા રહીએ અને આપણી શક્તિઓ એમને એમ સુકાઈ જાય એવું નહીં, પરંતુ આપણી તમામ શક્તિ શક્યતાઓને બહાર લાવે એવું વાતાવરણ પૂરું પાડે છે. આજે બહાર તમે જુઓ તો આપણી શક્તિઓ ઉપર કાળમીંડ પથ્થર મૂકી દેવામાં આવે છે. આપણને સતત તમે જુઓ ને તો ચારેય બાજુ લઘુતા ગ્રંથિનો જ અનુભવ કરાવવામાં આવે છે. કોઈ પણ તમે જાહેરાત જુઓ તેની અંદર હંમેશા માણસ કંઈક નીચો છે અને કંઈક એના જીવનમાં હજી ખૂટે છે એવું તમને ભાન કરવામાં આવતું હશે. એટલે ટૂથપેસ્ટની જાહેરાત, શું તમારા દાંત ગંધાય છે? તો કે અમારી ટૂથપેસ્ટ વાપરો ભાઈ, નથી ગંધાતા. પણ એ જાહેરાતો કરી કરીને આપણને થાય કે ના ગંધાતા હશે, લાવો આ ટૂથપેસ્ટ વાપરીએ. તો તરત આપણા જીવન તમારા મોઢા ઉપર ડાઘ છે એટલે તરત આપણે હરી સમજવા માંડીએ જાહેરાતમાં વાંચીને. ના હોય તો એ પછી લાગવા માંડે, બે પાંચ વાર જાહેરાતો જોઈએ ને કે થોડુંક છે કે લાવો ઉપાય કરીએ. તો સતત આપણને હિણપતનો જ અનુભવ આવી રીતે થાય, તમારું મોં ગંધાય છે, તમારું આમ થાય છે તેમ થાય છે. આપણને હંમેશા આપણા જીવનમાં કંઈક ઉણપ વર્તાય છે એવો જ બોધ એ ચારેય બાજુથી એ કરાવવામાં આવે છે. અને એને લીધે તમે જુઓ તો આજે કોઈ પણ કિશોર કે કોઈ પણ યુવાનના જીવનનો અધિકાર પોતા ઉપર રહ્યો નથી. આજે તમારા જીવન ઉપર તમારો અધિકાર એ બહુ ઓછા અંશે હશે. આજે માણસના પોતાના વાળ ઉપર પોતાનો અધિકાર નથી, કારણ કે પોતાની હેરસ્ટાઈલ એ પોતાની રીતે નથી કરાવી શકતો. એ તો જાહેરાતોમાં જે જુએ એ પ્રમાણે જ પોતાના વાળ કરાવવાના, પછી ભલે શક્તિ હોય કે ના હોય. આપણા બૂટ એ આપણી પસંદગીને આપણે ખરીદીએ છીએ, આપણા કપડાં એ આપણી પસંદગીના આધારે આપણે ખરીદીએ છીએ કે જેવું જોઈએ છે જેવું આપણને દેખાડવામાં આવે છે. તો આપણી એક સામાન્ય વસ્તુની ખરીદી પણ આપણે એક્ટરો કે ક્રિકેટરોને જોઈને કરતા થઈ ગયા છે. આપણા જીવન ઉપરથી આપણો અધિકાર જ ચાલ્યો ગયો છે. જીવન આપણું જ, પણ ચલાવે છે પેલા લોકો, ક્રિકેટરો, એક્ટરો અને આ બધી વ્યક્તિઓ. તો જો માણસના જીવનની અંદર એને પોતાનો કોઈ અંદાજ જ નથી રહ્યો આજે, તો પછી ક્યારે પોતાની શક્તિઓને તો બહાર લાવી શકશે? પણ અહીંયા સત્સંગની અંદર આપણે આવીએ તે સત્સંગ આપણને ઘેટા જેવા નહીં પણ સિંહ જેવા બનાવે છે. ઘેટું ઊંધું ગાળીને હાલ્યા જ કરે, એને કાંઈ જોવા પણ હોય જ નહીં. આગલું ઘેટું ખાડામાં પડે તો એ ખાડામાં પડે, પાછળ ને પાછળ જ, એટલે કહેવાય ગાડરિયો પ્રવાહ. પણ સિંહ છે એ સિંહ ચીલો ચાતરે, એના પગલે બીજા ચાલે, એ કોઈને પગલે ન ચાલે. આ સત્સંગ આપણને ઘેટા જેવામાંથી સિંહ જેવા બનાવે છે. આપણી પોતાની પસંદગી, આપણા જીવન ઉપર આપણો અધિકાર, બીજા કોઈનો નહીં, એ રીતે ઉન્નત મસ્તકે જીવન જીવવાની વિદ્યા એ આપણને આ સત્સંગ શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજના સત્સંગની અંદર ખાલી આપણે જોઈએ છીએ કે છબલિકાવાળા વગાડીને ભજન ભક્તિ કરીને તાલીઓ પાડીને પ્રસાદ ખાઈને છૂટા પડવાનું નથી હોતું. અહીંયા આપણા આપણી શક્તિનો વિકાસ થવા કેટલા સુંદર આયોજનો થતા હોય છે, જાત જાતની સ્પર્ધાઓ. હમણાં જ યુવા અધિવેશન આવી રહ્યું છે, પડગમ બધા વાગવા માંડ્યા છે, ઘણા આવેદનપત્રો ભરી દીધા હશે, ઘણા તૈયારીઓ ચાલુ કરી દીધી હશે. તો એ બધું આયોજન સ્વામી શેના માટે કરે છે? આપણી શક્તિઓ વધે એના માટે કે આપણે કંઈક બોલતા શીખીએ, આપણે કંઈક કળાઓ જે કંઈ અંદર હોય એ બધી બહાર લાવી શકીએ. તો આપણે જો પ્લેટફોર્મ આપવામાં આવે છે, આપણને પૂરતો અવકાશ અહીંયા મળે છે, તો આપણી શક્યતાઓ, શક્તિઓનો વિકાસ થાય એવું વાતાવરણ પણ અહીંયા મળે છે. એટલે ઉત્તમ પ્રકારનું જીવન ઘડતર આપણે અહીંયા કરી શકીએ એમ છે. ત્યાર પછી તમે જુઓ તો આ કિશોર સભા, યુવક સભા, આપણો સત્સંગ એ આપણો સંતરી છે, ચોકીદાર છે, પહેરેગીર છે. એ આજે બહારના જે વિષયના વાયરા, જે કુસંગ, કુટેવો, દૂષણો, એનાથી આપણને બચાવે છે. કારણ કે આજે તમે જુઓ તો માણસનું કેવું છે, આપણને કોઈ દુકાનવાળો છેતરી જાય તો આપણને અરેરાટી થાય છે. કોઈ દુકાને આપણે કોઈ વસ્તુ ખરીદવા ગયા હોય, 50 રૂપિયાની વસ્તુને આપ કોઈ 500 રૂપિયા આપણી પાસે પડાવીને ભાઈ ગેરાની ખબર પડે કે આ તો 50 રૂપિયાની જ મળતી હતી બાજુની દુકાનમાં, તો આપણને થાય કે આ માળોવાળો છેતરી ગયો આપણને. તો આપણને આવી પ્રકારે કોઈ છેતરી જાય તો આપણને એનું દુઃખ થાય છે. આજે ઘણા લોકો એપ્રિલ ફૂલ બનાવ્યા હશે જાત જાતની રીતે, તો જે માણસ મૂર્ખો બને એને થોડોક આમ રંજ રહે કે પેલો આપણને બનાવી ગયો. તો માણસ પોતે સામાન્ય વાતની અંદર પણ છેતરાઈ જાય તો એને પોતાનું દુઃખ આ પ્રકારે રહેતું હોય છે. પરંતુ આપણા જીવનને આજે લોકો છેતરી જાય છે છતાં આપણને એનો અંદાજ નથી આવતો. આપણા જીવનને રાખની અંદર ફેરવી નાખે છે આ વ્યસનો, ટીવી, અશ્લીલ જાહેરાતો, મેગેઝીનો, બધા જ. કેટલી બધી ભયંકર ખુવારી એને લીધે યુવાનોની આજે થઈ રહી છે. જો આપણા આખા જીવનને બરબાદ કરી નાખે છે. 50 રૂપિયાની નોટમાં આપણે છેતરાઈ જઈએ તો આપણને દુઃખ થાય છે, પણ આજે યુવાન આખું આખું જીવન ખોઈ બેસે એને અરેરાટી થતી નથી. તો એ વખતે કોઈ એવો પહેરેગીર જોઈએ કે જે આપણને છેતરાઈ જતા હોઈએ તો આપણને બચાવે. આજે હિન્દુસ્તાનની અંદર ધૂમ્રપાનથી દર વર્ષે 7,30,000 માણસો મરે છે. દર કલાકે 82 વ્યક્તિની ઠાઠડી આ ધૂમ્રપાનને લીધે નીકળે છે. જો તમાકુ આપણને કેટલું છેતરે છે, આ બીડી સિગરેટ આપણને કેટલા છેતરે છે, ગુટકાની પડીકી કેટલું છેતરે છે આપણે, કલાકે 82 જણને મારે છે. પણ આપણને ક્યાંથી સમજ પડશે? આ સત્સંગની અંદર આપણ આવીએ તો ખબર પડે કે ભાઈ આના આ આપણને છેતરનારું પરિબળ છે. એમ એકવાર જે દુકાનદારમાં પાસે છેતરાઈ ગયા, ફરી વાર એ દુકાનના પગથી આપણે ચડતા નથી કે આ દુકાનમાં ચડવા જેવું નથી. તો આ સત્સંગ આપણને એવી સમજ આપે છે કે જોજો તમારું જીવન છેતરાઈ જાય એવી પ્રકારના બધા પરિબળો છે. તો આપણને પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રકારનો ઉપકાર કર્યો છે. આજે એઇડ્સને કારણે કેટલા લોકોના મૃત્યુ થાય છે. અમેરિકાનો એક સર્વે હમણાં બહાર પડે કે 55% એચઆઈવીથી થતા મૃત્યુ એ 19-24 વર્ષના કિશોરોના હોય છે. 19-24 વર્ષના કિશોરો એ એઇડ્સની અંદર મૃત્યુ પામતાના 55% લોકો છે. તો જો આ ભર્યું ભાદર્યું જીવન, યુવાની તો જીવનની વસંત કહેવાય, પણ વસંતની અંદર માણસ મુરઝાઈ જાય છે. કારણ કે એને ખબર નથી કે આપણા જીવનને લૂંટવા આવતું પરિબળ છે. તો આ સત્સંગ એની આગળ આપણને પાળ બાંધી આપે છે. ક્ષણ જેવી જાદુનું જે વાતાવરણ, એમાંથી આપણને બચાવે છે અને આપણને સાચી દિશાની અંદર આ સત્સંગ લઈ જાય છે. એટલે એની અત્યંત આવશ્યકતા અત્યારે આપણા જીવનની અંદર છે. તો આ પ્રકારની એક પ્રવૃત્તિ જેનો આપણે લાભ લઈ રહ્યા છીએ, આવ્યાનો જો આપણને મહિમા સમજાય તો આપણા જીવનની અંદર એ પ્રવૃત્તિનો ઉત્સાહ રહે. હમણાં જ પૂજ્ય મોહન સ્વામી અઠવાડિયે 2 કલાક કાઢવાની વાત કરી કે 168 કલાક હોય છે, એમાંથી આપણી સભા તો 2 કલાકની હોય દર અઠવાડિયે, પરંતુ એની અંદર પણ ઘણીવાર આપણને જવું કઠણ પડે. કારણ કે આપણને આ પ્રકારનો જે મહિમા છે આ પ્રવૃત્તિનો, એ હજી યથાર્થ સમજાયો નથી કે આની અંદર જવાથી કેવી કેવી પ્રકારે આપણી રક્ષા થશે, કેવી કેવી રીતે આપણો વિકાસ થઈ શકે એવો છે, કેવી કેવી રીતે આપણને જીવન જીવતા શીખવા મળે એવું છે. એ આપણે પૂરતું ચિત્ર જો ન સમજાવીએ તો ગમે તેટલી વાતો થાય છતાં પણ એ કરવું આપણને કઠણ પડે. પણ જો સમજાઈ જાય તો ગમે તેટલા વિઘ્ન આવે તો પણ માણસ એ રોક્યો રોકાતો નથી. તો આ પ્રકારનો એક મહિમા આ સત્સંગનો છે. આપણી લાઈફ મેનેજમેન્ટની એક શાળા છે. આ સત્સંગ એ આપણા જીવનની સાવરણી છે કે જે આપણા જીવનનો પ્રવેશતો કચરો દૂર કરે છે. આ સત્સંગ એ આપણા જીવન માટે એક જાગૃત પહેરેગીર છે જે અનેક પ્રકારના દૂષણોથી આપણી રક્ષા કરે છે. આ સત્સંગ આપણું હોકાયંત્ર છે. હોકાયંત્ર સાચી દિશા બતાવવાનું કાર્ય કરે. તો આ સત્સંગની અંદર આપણને જીવનની સાચી દિશા મળે છે. આજે મોટા મોટા માણસો જીવનની અંદર પસ્તાયા છે. જીવનના ડિસેમ્બરની અંદર ભલભલા માણસો રોયા છે મન મૂકીને. માઇકલ એન્જેલો કેટલો મોટો સ્થપતિ, ચિત્રકાર, સાહિત્યકાર આ દુનિયામાં થઈ ગયો. એણે બનાવેલા ડેવિડ અને પિએટા શિલ્પના બરાબરી કરી શકે એવું કોઈ શિલ્પ હજી સુધી શિલ્પકાર તૈયાર કરી શક્યો નથી. પણ એણે 90 વર્ષે પોતાની જીવન સંધ્યાએ વાત કરેલી કે આજે મને પસ્તાવો થાય છે કે મેં મારા કલ્યાણ માટે પૂરતું કર્યું નથી. 90 વર્ષે રડવાનો વારે આવે, ખબર પડી કે દિશા ખોટી પકડાયેલી જીવનની અંદર. વીર નર્મદ ગુજરાતનો પનોતો પુત્ર કહેવાય, પણ એ નર્મદે પોતે વાત કરી છે કે આજ સુધી મેં મારા જીવનની અંદર વ્યર્થ વલોપાત કર્યો છે, જીવનની ગણતરી મૂકવામાં હું ભૂલ ખાઈ ગયો છું. આ પ્રકારની વાત એણે પોતાના જીવનની અંદર કરી હતી કે જગતનો જેમ જેમ હું અભ્યાસ કરતો જાઉં છું એમ એમ ખબર પડતી જાય છે કે હું ભયંકર ગોથું ખાઈ ગયો છું. આટલું બધું જેણે જીવનની અંદર કર્યું છતાં પણ એને અંતે અનુભવ આ થયો કે દિશા ખોટી પકડાઈ ગઈ, કંઈક જુદી દિશાની અંદર જીવન એ જીવવાનું હતું. પણ જીવનની અંદર છેલ્લે છેલ્લે ખબર પડે કે સાચી દિશા આ છે અને ખોટી પકડાઈ ગઈ, તેનો અર્થ કાંઈ રહેતો નથી. પહેલેથી ખબર પડવી જોઈએ ને. તમે બધા શર્ટ પહેરતા હો, એમાં બટન ઊંધા વખાતા જાય તો એ વખતે ખ્યાલ ના આવે, કારણ કે આમ ગાજની સામે બટન ફિટ થતું જતું હોય. પણ છેલ્લે કાંઈ એક બટન વધે, કાંઈ એક ગાજ વધે, તો ખબર પડે કે આ લોચો વાગ્યો છે. પછી છેલ્લું બટન કે ગાજ વ્યવસ્થિત કરવાથી કંઈ ઉપરના બધા વ્યવસ્થિત થાય, પછી નવેસરથી બધું ખોલવું પડે, પછી નવેસરથી કરવું પડે. તો જેટલી વહેલી ખબર પડે કે ભાઈ ખોટું વખાઈ રહ્યું છે એટલું આપણા માટે સારું છે. એમ જીવનની અંદર પણ જેટલી વહેલી ખબર પડે કે કઈ દિશા સાચી ને કઈ ખોટી એ અગત્યનું છે. તો આ સત્સંગ આપણને પહેલેથી સાચી દિશાની અંદર એ લઈ જાય છે. નહીતર છેલ્લી ઘડીએ ખબર પડે કે માર્ગ ભૂલી ગયા, પછી શું રડવા સિવાય બીજું કાંઈ ન રહે. પણ આ સત્સંગની અંદર આવવાથી આપણને આ ખ્યાલ આવે છે કે ખરેખર કઈ દિશા જીવનની અંદર આપણે પકડવી જોઈએ, શું મહત્વનું છે એ આપણને સમજાવે છે આ સત્સંગ. મેનેજમેન્ટની અંદર કન્સિડરેશન ઓફ પ્રાયોરિટી એ નામનો એક સિદ્ધાંત શીખવાડવામાં આવે છે કે ભાઈ અગત્યનું તમારા જીવનમાં શું છે પહેલાં તમે નક્કી કરો અને પછી એ પ્રકારે પ્રયત્ન કરશો તો જીવનમાં સફળ થશો. સ્ટીવન કોવીની હમણાં વાત મોહન સ્વામીએ કરી, એનું પુસ્તક છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એમાં એણે એક મુદ્દો આ સમજાવ્યો છે, ચોથી હેબિટ આ બતાવી છે કે પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, કે ભાઈ પહેલી વસ્તુ જે કરવાની એ પહેલી કરો, બીજી જે કરવાની એ બીજી કરો, ત્રીજી કરવાની એ ત્રીજી કરો. માણસ કેમ નિષ્ફળ જાય છે? કારણ કે ત્રીજાને પહેલી કરીને મંડી પડે છે આખી જિંદગી એની પાછળ. અને પછી ખબર પડે કે ભાઈ આનો નંબર તો છે 10મું આવતો હતો જીવનના અંદર, પણ આપણે એને પહેલી માની લીધી હોય. તો આ અગત્યનું છે કે મહત્વનું શું છે આપણા જીવનની અંદર, તો એનો વિવેક આ સત્સંગમાં આપણને શીખવા મળે. આપણે પેન્ટ મહત્વનું છે કે પગ મહત્વનો છે? પેન્ટ મહત્વનું જીવનમાં કે પગ મહત્વનો છે? પગ જ ને, પેન્ટ કેટલા કહે છે આ પાડો તો કોઈ નહીં, બધા બુદ્ધિશાળી છે. તો કારણ કે પેન્ટ ગમે એટલું સારું આવે, પગ ના હોય તો શું કરવાનું, પોતું જ કરવાનું કામમાં આવે પેન્ટ, એ કે પહેરવાનું કામમાં ન આવે. હાર મહત્વનો છે, ગળું મહત્વનું છે. સોનાનો હાર હોય પણ ગળું ના હોય તો શું કરવાનું એને? તો જો અગત્યની વસ્તુ આ છે ને, વીંટી મહત્વની કહેવાય કે આંગળી મહત્વની કહેવાય? કરોડ રૂપિયાની વીંટી હોય પણ પાંચે પાંચ આંગળીઓ રક્તપિત્તમાં ખવાઈ ગઈ હોય તો શું કરવાની એ વીંટીને? તો જીવનની અંદર આમાં આપણને આ વિવેક ખબર પડે છે કે ભાઈ હાર કરતાં ગળું મહત્વનું છે, પેન્ટ કરતાં પગ મહત્વનો છે. તો એ વિવેક આપણને ખબર પડે છે, પણ આ વિવેક ખબર નથી પડતો કે શરીર કરતાં આત્માની માવજત અગત્યની છે. શરીર મહત્વનું કે આત્મા મહત્વનું? હવે ચલો બોલો, આત્મા ના હોય તો શરીરની કિંમત કેટલી? રાખ જેટલી. અને અશ્વિની કુમાર નારે લઈ જવાનું, અને કે બીજે ઘરમાં રખાય નહીં. તો જો આ પ્રકારે શરીરની માવજત કરવાની છે એની પણ ના નથી, પણ આપણને વિવેક આવે કે ભાઈ એના કરતાં પણ આત્માની માવજત અગત્યની છે. તો શરીરને જેમ આપણે સાબુ ઘસીને સ્નાન કરાવીએ છીએ, તો આત્માને પણ સાબુ ઘસીને સ્નાન નહીં કરાવવાનું, તેને સ્નાન કઈ રીતે થાય? તો મોહન સાંઈ ઘણી વાર વાત કરે છે કે એક લક્ષ સાબુની ગોટી ખાઈ જવાની, પછી ડોલ ભરીને પાણી પી જવાનું, પછી કોઈને કહેવાનું કે મન તું હલાવ, એટલે આત્માની સાફ સુફી થાય એ રીતે. તો આત્માની માવજત આ સત્સંગથી થાય છે. આ સત્સંગ આપણા આત્માનું સ્નાન છે. તો આ પ્રકારનું એક દિશા દર્શન આપણને આ સત્સંગની અંદર પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજે પ્રવૃત્તિ શરૂ કરી છે કે એની અંદર આપણું જીવન ઘડાય, આપણને ચોક્કસ દિશા પ્રાપ્ત થાય, આપણા જીવનને આપણે યોગ્ય રીતે મેનેજ કરી શકીએ, આપણા જીવનને આપણે કુટેવો દૂષણોથી બચાવી શકીએ. અને આમાં લોકોની સામે જોવાનું નથી હોતું. આપણને શું ઘણી વાર થાય છે કે બહાર યુવાનોને બધાને જેમ તેમ ફરતા જોઈએ, જેમ તેમ ખાતા જોઈએ, આપણને તો કે આ નહીં ખાવાનું, આ ખાવાનું, આ નહીં જોવાનું, આ જોવાનું, આ નહીં વાંચવાનું, આ વાંચવાનું. આ બહાર તો બધા આમ ઉગાડે છોગ વર્તતા હોય અને એને આમ કંઈ વાંધો આવતો હોય આપણને અત્યારે ન લાગતું હોય. એટલે આપણને ઘણી વાર થાય કે આપણે આ બંધન શા માટે, આ બહાર બધા મોજ મજા કરે છે, બહાર બધા રંગરાગ કરે છે. પરંતુ ઉલટાનું આપણે સમજવું જોઈએ કે એ બધાનું જીવન ખાડે જઈ રહ્યું છે, આપણે બચી ગયા છે, આપણી મોટી વાત છે. આજે આ દુનિયામાં 6.5 અબજની વસ્તી છે, એમાંથી કોઈ વ્યક્તિને પગ જ ના હોય અને આપણને એકલાને ભગવાને પગ આપ્યા હોય તો આપણને એવો વિચાર આવે કે આ કોઈની પાસે પગ નથી તો આપણે પગનું શું કામ છે, લાવન કરવત મૂકીને વેરી નાખીએ, એવો વિચાર આવે. ઉલટાને આપણે ભાગ્યશાળી સમજે ને આપણને કે લ્યો કોઈની પાસે પગ નથી ને ભગવાને મને પગ આપ્યા છે. દુનિયાની અંદર બધા જ માણસો આંધળા હોય અને આપણે એકલા જ દેખી શકતા હોઈએ તો આપણને કે એવો વિચાર આવે કે કોઈ જોતું નથી તો આપણે જોઈને શું કરવું છે, લાવન થળિયા નાખીને નાક ફોડ નાખીએ પેલા બિલવા મંગલની જેમ, તો એવો વિચાર ના. ઉલટાનું આપણને ભાગ્યશાળી આપણે માનીએ કે વાહ કોઈ જોઈ શકતું નથી આ દુનિયાને, આપણને ભગવાન એવી આંખો આપી આપણે એને જોઈ શકીએ છીએ. તો એની અંદર આપણે કોઈનો વાદ લેતા નથી કે આની પાસે આંખો નથી તો આપણે આંખોનું શું કામ છે, આની જોડે પગ નથી તો આપણે પગને શું કરવા છે, એવો કોઈ ઉદાડો વિચાર આવતો નથી. તો એમ આની અંદર પણ આપણે આ વિચાર રાખવાનો છે કે એ લોકોને હજી જીવન જીવવાની દ્રષ્ટિ મળી નથી, એટલે એ જેમ તેમ વર્તે છે. આપણને તો આ સત્સંગે શીખવાડ્યું છે કે આ રીતે જીવન જીવાય, આપણે ભાગ્યશાળી છે કે આપણને એવી દ્રષ્ટિ ભગવાને આપી છે. તો એની અંદર આમાં કંઈ કોઈનો વાદ લેવાનો નથી કે પેલો બહારના કોઈ કરતા નથી તો આપણે શા માટે નિયમ પાડવા, શા માટે સત્સંગ કરવો. ઉલટાનું આમાં તો જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય, જેટલું આપણે કરીએ એટલો લાભ આપણને થાય એવો છે. તો આવી એક અદ્ભુત વાત એ આપણને સમયે પ્રાપ્ત થઈ છે. આ યુવાની આ કિશોર અવસ્થા એક જીવનનો ઘાટ આપવાની અવસ્થા છે. પાકા ઘડે કાંઠા ચડે નહીં. એકવાર કુંભારે ચાકડા ઉપરથી માટલું ઉતારી દીધું અને એનો કાંઠલો તૂટી જાય, પછી ત્યાંને ત્યાં કે કાંઠલો ફિટ થઈ શકતો નથી, કારણ કે માટલું એકવાર પાકી ગયું છે. એ તો ચાકડા ઉપર જ્યારે પેલું ગોળ ગોળ ફરતું હોય ને એ વખતે એનો કાંઠલો તૂટી ગયો ત્યારે નવો ગળવા તો ગળી શકાય, પાકા ઘડે પછી કાંઠો ચડે નહીં. એમ અત્યારની આપણી એવી અવસ્થા છે કે જેવો આપણે આ જીવનનો ઘાટ આપવો હશે એવો આપણે આપી શકીશું. આપણી ઉપર પસંદગી છે, આઈધર યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. કાં તો તમે ઉપયોગ કરી લો આ વાતનો, કાં તો તમે ખોઈ નાખો. બે જ વિકલ્પ છે, ત્રીજો કોઈ વિકલ્પ જ નથી. કાં તો તમે આ સત્સંગનો ભરપૂર લાભ ઉઠાવીને જીવનને ઉન્નત બનાવી શકો છો, કાં તો આ સત્સંગનો લાભ ન લઈને જીવનને ખાડે ફેંકી શકો. ત્રીજો કોઈ વિકલ્પ નથી વધતું. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. તો આપણે પસંદગી કરવાની છે કે આપણને આ વસ્તુ મળી છે તો બરાબર આ એવી અવસ્થામાં મળી છે કે આપણે યોગ્યનો લાભ એ લઈ શકીએ. કુમળો છોડ એને વાળો એમ વળે, મોટા થયા પછી વાળવા તો તૂટી જાય, એ વળે નહીં. એમ અત્યારની અવસ્થા એવી છે કે જે પ્રકારે આપણે જીવનને વાળવું એ રીતે વાળી શકાશ, કારણ કે અત્યારે આપણી ઇન્દ્રિયો મજબૂત છે, આપણી પાસે શક્તિઓ છે, ધારીએ કરી શકીએ એમ છે. તો આ પ્રકારનો સુંદર સુયોગ આપણને પ્રાપ્ત થયો છે, યોગ્ય વાતાવરણ આપણને મળ્યું છે, યોગ્ય વય આપણને પ્રાપ્ત થઈ છે, અને યોગ્ય વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત આપણે મળ્યા છે. આ યોગ્ય વય વિભૂતિ અને વાતાવરણના યોગની અંદર આપણે જો આ બધી વસ્તુનું ધ્યાન રાખીને જીવન ઘડતર માટે તૈયાર થઈશું તો જીવનના આ સંગ્રામની અંદર ચોક્કસ એ વિજય આપણને પ્રાપ્ત થશે, આપણું પણ જીવન એવું ઉમદા ઘડાશે. તો મહારાજ સ્વામીને આપણે એવી પ્રાર્થના કરીએ કે આ સત્સંગનો આપણે યથાર્થ લાભ લઈ આપણને સંતોષ થાય એવું જીવન ઘડી શકીએ એવું બળબુદ્ધિ આપણને પ્રાપ્ત થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સમય વાત કરીએ, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખો. સંકલ્પ બહુ બળ્યો છે, તમે ક્રિયા કરો એના કરતાં. અને સ્વામી ગાઈડલાઈન આપી દીધી, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ કરવો. અને એ સંકલ્પ વારે વારે થયા જ કરે અને પાકું થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે. આ વાતો તો જેના ભૂંડા આશય હશે તેને દબાવી દઈને પણ ઉપર નીકળે એવી છે. ભૂંડા હશે, હાઉ થર્ડ ક્લાસ માણસ હોય પણ તોય સ્વામી કહ્યું કે આ વાતો એવી છે કે એના ભૂંડા હશે છે એ દબાવીને અને ઉપર આવશે. એટલે આ ભૂંડા હશે કેવી વાત કહી, ભૂંડા હશે દબાવી દઈને અને ઉપર આવશે. એટલે આ જબરી વાતો છે અને આપણે પણ આ વાતો ધારવી. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. આ લોકમાં અક્ષરનું સુખ તે શું છે? આ લોકમાં અક્ષરધામમાં તો છે જ બધું, પણ આ લોકમાં આપણે છીએ તો આપણે અક્ષરધામનું સુખ શું છે? એ શુભ સંકલ્પ થાય ને અંતરમાં સુખ સુખ વર્ત્યા કરે એ જ. શુભ સંકલ્પો થયા જ કરે વિરામ પામ્યા વગર, એક ઉપર એક શુભ સંકલ્પો થયા જ કરે. અને અને અક્ષર અંતરમાં સુખ રહે, વર્ત્યા કરે એ જ. એટલે શુભ સંકલ્પો થયા જ કરે વિરામ પાયા વગર, વચ્ચે કોઈ ગડબડ ના આવે, શુભ સંકલ્પ થયા જ કરે એ જ અક્ષર. અને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ અક્ષર. આ લોકમાં અક્ષરનું સુખ તે શું? જે શુભ સંકલ્પ થયા થાય ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ. ને જમપુરીના જેવું દુઃખ તે શું? એ અંતરમાં ભૂંડાઘાટ થાય ને પીડા થાય એ જ. આ લોકમાં સત્સંગમાં પણ જે આવી રીતે વર્તે વર્તાય તે ભૂંડાઘાટ થયા કરે અને એની પરંપરા ચાલ્યા જ કરે. એક ભૂંડાઘાટ થાય બીજા અનુસરે, એ બીજું ત્રીજું ચોથું એ ભૂંડાઘાટ થયા કરે. અને શુભ સંકલ્પ થયા કરે એ અક્ષર. પણ શુભ સંકલ્પ એક શુભ સંકલ્પ થાય તો બીજા એને અનુસરે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે. કોટિકલ્પ થયા ભગવાન ખાવા આપે છે. કોટિકલ્પ થયા ભગવાન ખાવા આપે છે. કોટિકલ્પ એક કલ્પ નહીં, એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. તો કોટિકલ્પથી એટલે આપ જે જન્મ આપ્યો એ ખાવાનું આપે જ. અને બધાને કીડી મકોડી બધાને ખાવાનું આપે. પણ આપણે દેખાય નહીં, પણ કરે છે ભગવાન, ભગવાન જ આપે છે. જે જે રીતે કીડીને કણ, હાથીને પણ, એટલે એ રીતે બધું. જો આપણે ભલે રાજાનો કુંવર હોય પણ એક દિવસે બહુ ખવડાવે તો ધામમાં જતો રહે જીવાને બદલે, તો એ બધું ગોઠવણ મહારાજે કરેલી છે. અને આપણને જો ઊંડો વિચાર કરીએ તો સમજાય. સ્વામિનારાયણ હરે સાંઈ વાત કહી દે તે મહારાજ કહેતા જઈએ, અમને અન્નદાતા તો જાણજો, ને વધારે મહિમા તો તે પછી અન્નદાતા. એટલે સ્વામી કહ્યું કોટી કલ્પથી અમે આ ખાવાનું બધું બધાને પૂરું પાડી છે, એટલે અન્નદાતા તો અમને જાણજો. પછી બીજી વાત પછી સ્વામિનારાયણ હરે સાંઈ વાત કરી છે. પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત વંચાઈને મહિમાની વાત બહુ વાત કરી, જે આમાં કહ્યું છે એમ સમજાય નહીં, તેથી જીવ દુબળો રહે છે. જો આ સત્સંગ મહિમા છે, એ સત્સંગ છે. એટલે આવી રીતે જો સમજાય અને બીજા ત્રીજા ઘાટ થાય બધું થાય, એ જમપુરીનું દુઃખ છે. સત્સંગમાં રહ્યા થકા મોટા મોટા સાધુ હોવા છતાં ભૂંડા ઘાટ થાય તો એ જમપુરીનું દુઃખ અહીંયા કહ્યું છે. તો શુભ સંકલ્પ થયા જ કરે અને એની પરંપરા ગોઠવણ થાય, એ અક્ષરનું સુખ અહીં કહ્યું છે. પ્રથમ પ્રકરણ 63મું વચનામૃત વંચાઈને મહિમાની બહુ વાત કરી, જે આમાં કહ્યું છે એમ સમજાય નહીં, તેથી જીવ દુબળો રહે છે. આ સચ મહિમાથી મહિમા સમજાય. જો આપણે પહેલાં પ્રમુખ સ્વામીનો મહિમા આપણે કેટલો હતો, પછી ધીમે ધીમે વધતો ગયો, ત્યારે આજે કેવો કેવી આપણને ભાવના થઈ, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એવી ભાવના થાય છે. એટલે મહિમાની વાત, મહિમાની ખાધ છે એટલે બધા કજિયા થાય છે, અંદર અંદર પરસ્પર મહિમા ઘટે વધે, ઘટે જ છે. એકવાર મહિમાની ખાધ પૂરી પાડે તો આગળ કામ ચાલે, પણ મહિમાની ખાધ છે, સખત ખાધ છે, એટલે કજિયો કંકાશ અને અસુખ થયા જ કરે. પણ ભગવાનને પ્રતાપે કામ લોભ શ્વાસ ને માન તે સર્વે સમુદ્ર જેવા છે, પણ ગાયના પગલા જેવા થઈ જશે, માટે આવો મહિમા છે. અને આ સત્સંગમાં આવ્યા છે, જે સત્સંગ મન દઈને કરજો, એમનેમ નહીં, આવન જાવન નહીં, પણ મન દઈને કરજો તો બધું પરિણામ આવશે. તો સ્વામીએ કહ્યું કે પણ ભગવાન પ્રતાપે કામ લોભ શ્વાસની ને માનની સર્વે સમુદ્ર જેવા છે, પણ ગાયના પગલા જેવા થઈ જશે. બધું મન દઈને આ સત્સંગ કરશો તો બધું આ પરિણામ આવશે. તે સારું કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં. જીવમાં દુર્બળ એટલે ભગવાન મળ્યા છે, અને ભગવાન પ્રતાપે આ કામ ક્રોધ કેવા બધા છે ભયંકર, પણ ગાયના પગલા જ્યાંથી તે સત્સંગ મન દઈને કરજો આપણે તો આદું કામ થઈ જશે. મહારાજ કહ્યું કે લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે, કેમકે મા બાપ તો છોકરાની સેવામાં જ હોય. એટલે ખરેખર મા બાપ તો ગમે હોય, દીકરો હોય, કુપાત્ર હોય, વંઠી ગયો હોય, પણ તોય મા બાપ એને રાખે. એક ડોશીમાં હતા, તે એના મા બાપ એના દીકરાઓએ કાઢી મૂકી ઘર બહાર જતો રહે. પછી બહાર જઈને બેઠી હતી તે ઘાસનો પૂળો એક બળદ ગાડી પાસે ઘાસનો પૂળો ખેંચી તો કે આ શું કરો છો તો કે નાખ્યું આમ વંડી બહાર અને ઘરમાં નાખ્યું તો કે શું કરો છો કે ભલે આ દીકરા તો છે એ ગમે હોય પણ દીકરા છે એવું માનીને એનું મમત્વ હોય તો સ્વામીએ કહ્યું કે એટલે મા બાપ તો એ સેવામાં જ હોય ને આપણે તો જેમ કરીએ તે થાય પણ જાણીને દબાવી રાખ્યું છે પછી સ્વામી જો આપણને ઐશ્વર્ય આપે જરાક છૂટ આપે ને કંઈનું કંઈ આપણે કરીએ ને અમે વિદ્યાનગર હતા તો એ સંચરણ છે એક યુવક છે એ બીજા યુવકને ફાયરિંગ આપતો હતો ખરેખરી તો એ ફાયરિંગ આપી તો સંચરણ કે આહો એક તાંતો પ્રભુ સ્વામી મહારાજની જે ચાદર ઓળી એનો એક તાંતળો આવી ગયો તોય આટલું બધો ગરમ કરે તો આખી ચાદર ઓળા શું થાય તો જે આપણે એવું છે કે આ મારે જે કહ્યું કે આ બધાને દબાવી રાખ્યું છે ઐશ્વર્ય બાકી તો છૂટું મૂકે તો ક્યાંય ના ક્યાંય કરી નાખીએ ડટ્ટન સો પટ્ટન એવું કરી નાખીએ તો સ્વામીએ આપણા ભલા માટે એટલે આપણા મોક્ષને માર્ગે જ દોરી આપે છે બીજે ક્યાંય અડાવડી ફંટાઈ એની એટલા માટે આ બધું કર્યું છે આપણે ગરીબ ગાય જેવા બનાવ્યા છે પણ એ આપણા ભલા માટે અને મોક્ષ માટે જ ભલા જંતરડામાંથી દોરો ખેંચે તો સીધો નીકળે અને લઠ્ઠો હોય તો પણ એમાંથી ખેંચે તો સીધો નીકળે એમ મહારાજે બધા બારા બંધ કર્યા છે આપણે ખાવા પીવાનું આમ જોવાનું બધું બધા નિયમ આપ્યા છે અને નિયમે કંઈ બધું બંધ કર્યું છે અને સીધા આપણે મોક્ષ માર્ગે ચાલીએ ભજન ભક્તિ સેવા એમાં જ પરોવાઈ જઈએ એ જ માર્ગ ખુલ્લો રાખે છે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે આપણામાં વિષયની અરુચિ તો નિષ્કાંત સ્વામી કૃપાન સ્વામી માવો ભગત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાકને છે ને આપણું તો ધર્મે કંઈ શોભે છે ને મોક્ષનું કારણ તો ભગવાન નિષ્ઠા છે સ્વામી ટૂંકમાં બધું કહી દીધું કે મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે સ્વામીએ કહ્યું કે જેને નિષ્ઠા થઈ તેને કાંઈ કરવું રહ્યું નથી સર્વે આવી ગયું નિષ્ઠા આપણે કોની નિષ્ઠા કરી આ બીજા બધા દેવોની બુદ્ધિ નિષ્ઠા એ બધા માયામાં છે માયાથી પર કોઈ થાય નહીં એટલે માયાથી પરની નિષ્ઠા આપણે થઈ છે મહારાજ સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ એની નિષ્ઠા થઈ છે એ અચળ રાખી એમાં કાંઈ દેખાતું નથી આપણને અહીં કંઈ પણ એ આપણા ભલા માટે છે અને સીધા મોક્ષ ભગવાનના ચરણે આપણને મૂકી દેવા માટે ભગવાન કરે છે ને આપણું તો ધર્મે કંઈ શોભે છે મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે એટલે આપણું ધર્મ નિયમ પાળીએ છીએ આપણે એટલે બધું વિષય દબાઈ ગયા છે વિષય માથું ઊંચું કરી શકતા એમ પણ એટલે આપણે ધર્મે કહીને નિયમથી બધું શોભે છે અને ભગવાન તો અને ભગવાનની નિષ્ઠા છે એના વડે મોક્ષ થશે સદાનંદ સ્વામી મહારાજની જય

ભગવાનની વાત તો અલગ રહી, પણ મારે કે સંત હરિભક્તો સંત હરિભક્તની મોટી જે સમજ છે, આપણે ઊંધું ચાલે છે, ગાડી કોઈની મોટપ સમજતા જ નથી, પોતાની મોટપ સમજે. પણ જે સંત હરિભક્તની મોટી જે સમજ છે, પોતામાં દ્રષ્ટિ જ નહીં, બીજા ઉપર દ્રષ્ટિ જ કરે, બીજાની મોટપ સમજે, બીજાને મહિમા સમજે, એવી વાત, પોતાનું ઝીરો. સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, ભગવાન તો આગળ રહ્યા, સંત હરિભક્તો એને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, હરિભક્તને જોઈને અંતર ઠરે, બહુ મોટો પ્રશ્ન. પણ મહારાજે આ વાત કરી, તેથી ભગવાનનો મહિમા તો ક્યાંય ને ક્યાંય હોય, અહીંથી સ્ટાર્ટ થાય. નાના નાના હરિભક્તો હોય જેને આ સત્સંગમાં ગણતી ના હોય, ભાઈ એ જ મોટા છે. સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, તેને વિઘ્ન નડતા નથી, કોઈ વિઘ્ન નડે નહીં. બધું પોતાનું હોય ને એટલે બધું નડે, પોતાની મોટી પોતાના કંઈ ભાવ હોય એ નડે, બીજાની મોટી સમજે એન્ડ કાંઈ નડે જ નહીં. દાસ ભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. જો હાવ નીચે નીચે નીચે જવાનું તો કામ આવે, મેરુ સમાન ગુણ હોય એટલે અનંત ગુણ હોય, પણ દાસ ભાવ ના હોય તો મહારાજ કે દાસ ભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. કચરાઈ જવાનું સત્સંગમાં, બધાની ચરણ જ પોતાને માથે ચડાય એવો ભાવ હોય, એટલે એવું કંઈ નથી કે પગના તરિયા ઘસીને બિચારા બોલો શું દશા થાય, પણ અંતરના ભાવ રહ્યા, બધાના ગુણ હોય, બધાને મોટા સમજે, બધાની ચરણ જ ઈચ્છે, બધાને યોગી આપા અમદાવાદમાં પાટોત્સવ હતો એટલે ત્યાં પાણી ભરાઈ ગયું, આરતી બાપાએ આરતી કરી એટલે પાણી ભરાઈ ગયું અને બધું જરા ડોળાયેલું પાણી હતું બધું. યોગી બાપાએ કરીને માથે ચડાવ્યું, બધા હરિભક્તની ચરણ જ એમ આવી ગઈ. તે વખતે સંતો બહુ ઓછા હતા એટલે કામકાજમાં હોય, અને હરિભક્તોનો પ્રવેશ અંદર થયો હતો તો બધું બાપાને જરાક એકવાર યોગી બાપા વાઘોડિયા હતા, વાઘોડિયા અને ત્યાં ત્યાગ બોલો.

દાસના દાસ થઈ રહેજે સત્સંગમાં, દાસના દાસ થઈ રહેજે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. રસપસ, ભગવાનને એવા જ ગમે, દાસ હોય એવા ગમે. જો હમણાં સવારે ઓલો વાત બોલ્યો હતો કે જેને માન હોય એને પગે લાગતો નથી, પણ દાસ થયો તેને સર્વોપરી માનવું છે. મહારાજે એવી વાત કહી, દાસના દાસ થઈ રહે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાજીશ તેના રંગમાં. રસ બસ મહારાજ છોડે જ નહીં, વાર ભેટ છોડે જ નહીં. મજા આવે દાસનો દાસ, અને માન હોય એને પગાર લાગતો નથી. હા,

0: અંતરનું જાણતો હોય, અનંત જીવોની નાળી જાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય, તો પણ જો દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે. બીજે ક્યાંય નહીં, દાસ થયો ને એના ઉરમાં ભગવાન નિવાસ કરીને રહે છે. ખસે જ નહીં, અક્ષરધામમાં જેવું છે ને એવું જ આસન જમાઈ દે મહારાજ, ખસે જ નહીં. એટલે દાસ થવું, દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે. નમ્ર થવામાં મોટપ છે, મોટે પણ નમ્રતા વગર શોભતી નથી. નમ્રતા વગર મોટે નમ્રતા વગર શોભતી નથી. જેમાં નમ્રતા નથી તો મોટપ પણ નથી. અનંત વિદ્યા ભણે તેનું ફળ નમ્રતા છે. જો અનંત વિદ્યાઓ ભણે, સંસ્કૃત, બીજું તો આમ મુઠ્ઠીમાં એ, પણ સંસ્કૃત જે વિદ્યા, અનંત વિદ્યાઓ ભણે તેનું ફળ નમ્રતા છે. નમ્રતાથી વિદ્યા શોભે છે. જેણે નમ્રતા સિદ્ધ કરી તેના વગર મોટપે મોટપ મળે છે. બધા એમાં જ માને છે કે બધા, અને બધાને મોટા થવું છે. પણ મારે કે મોટા થવો, દાસ થાય, નમ્ર થાય તો જ મોટપ મળે. બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ના હોય તો તે ગુણ ઝેરરૂપ છે. હલો, એટલે બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ના હોય તો તે ઠીક છે એવું નથી કેવું, ઝેરરૂપ છે. નમ્રતા ના હોય તો ઝેરરૂપ છે. પારસમણી તથા ચિંતામણી તથા બીજી રિદ્ધિ સિદ્ધિ પામે પણ નમ્રતા ના આવે ત્યાં સુધી મોટપ શોભે નહીં. એ બધા ઘણો ધન દોલત હોય, બધું અપાર અપાર બધું, પણ નમ્રતા ના આવે કાંઈ શોભે નહીં.
1: અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજ.

प्रमुखसाय महाराज शताब्दी महोत्सवी जय अक्षरधाम महोत्सवी जय महोत्सवी जय अक्षर डेरे सार शताब्दी महोत्सवी जय बंदे श्री जी महाराज ने स्वामी ने कृपा से अपन बदा भेगा करा त्यार पछी उत्तरोत्तर गुरु गुणातीत गुरु अपन बदा भेगा करा नहीं तो अपने अपनी जात में अलमस्त कई कई विचरण करता होत पन पहला तो अपना घना पुंज है घनाज घना पुंज है એને કહીને આ સત્સંગનો જોગ થયો સત્સંગનો જોગ થયો પછી ગુણાતીતાન સ્વામી મહારાજ ગુણાતીતાન સ્વામી અને ગુરુ ગુણાતીત ગુરુઓ બધાનો જોગ થયો એટલે એ બહુ મોટી વાત છે આપણને ખબર ના પડે ખ્યાલ ના આવે શ્રીજી મહારાજ ખેલ ખેલી ગયા મહારાજ આવ્યા એમના ગુણાતીત ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ બધા આવ્યા અને આપણા જેવા થયા આપણા જેવા ના થાય તો એક સૂર્ય સામે જોવું કઠણ છે સૂર્ય થોડોક નીચે આવે ને બધાને બારીને ભસ્મ કરી દે તો અનંત સૂર્યનું તેજ એને સામે ક્યાંથી જોઈ શકે એટલે આપણા જેવા થયા એકદમ અને નિષ્કવાન સ્વામી લખ્યું કે આ કીડી કરી મેરા ભારે ભેદ અછરે ક્યાં પુરુષોત્તમ આપ અને ક્યાં આપણે બહુ સમજવા જેવી વાત છે તો મજા આવે શ્રીજી મહારાજથી પર કોઈ નથી અલ્ટિમેટ સત્તા પરથી પર એમના ઉપર કોઈ સત્તા નહીં જો આ લોકમાં આપણને અમેરિકાના પ્રેસિડેન્ટ તમને મળે કેટલા ભાગ્ય માનો કેટલું બધું થાય અને તો જો આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળે અનંત ભગવાનના ભગવાન સર્વોપરી ભગવાન એમનો જોગ થયો છે સમજાય તો બરાબર ના સમજાય તો લોલમ લોલ ભગવાનનો જોગ થયો છે સંત દ્વારા અને એ મને મનમાં દ્રઢ કરીને રાખવાની વાત શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ કેવા સંતો હોય કેવા એમને જોટો ના જડે અને એમનો જેવો વર્તન કોઈનું ના જડે અનંત બ્રહ્માંડમાં સ્વામી જેવા પુરુષ પ્રમુખ સાહેબ જેવા મહારાજ મળે નહીં એ આપણને મળ્યા અને કેટલો લાભ આપે છે કેટલો લાભ આપે છે સ્વામીને 24 કલાક લાભ એમને તો દેહની પરવા કરી નથી શરીર નીચોઈ નાખ્યું છે અને બધું લોહીનો પરસેવો કરી નાખ્યો એવા ગુણો બધા બધા મોટા મોટા અનંત બ્રહ્માંડના દેવ દેવાદિદેવ એ કોઈ હિસાબમાં નહીં એમને શ્રીજી મહારાજ ને ગુણાદિત સંતો એમને આગળ કોઈ ક્લાસ નહીં એ આપણને મળ્યા છે બીજા નથી મળ્યા એટલે આપણે ખૂબ બળમાં રહેવું અને સ્વામીએ જે બધું કર્યું છે હવે આપણો વારો છે
આપણે બધું કરવાનું છે, નહીં તો હરાઈ જઈશું. આપણે અત્યારે જો મહારાજના વખતમાં જે હતું પ્રાપ્તિ હતી, અત્યારે આપણે એ પ્રાપ્તિ છે એ ના સમજાય તો બધું ચક્રાવે ચડીએ અને બધું ગોટા વરે. અનંત સાધન કોઈ કામમાં નથી. ભગવાન મહારાજ સ્વામી અને પ્રમુખ સાહેબને ઓળખ્યા તો બધું લેખે લાગે અને મોક્ષ થાય અને બધું અંતિમ લક્ષ્ય ઉપર આપણે જઈએ. નહીં તો બીજી કોઈ લાગે આપણે મોટું મોટું કારણ અત્યારે જો અમેરિકન પ્રેસિડેન્ટને મળે મોટું કામ લાગે એમ, એ રીતે મોટું લાગે. પણ મોટા મોટું કામ તો આ મારા સ્વામી મળ્યા એ છે, અને એમના દ્વારા એ પ્રગટ રહીને મહારાજને અખંડ ધારીને બેઠા છે. એટલે આપણે પણ હવે એમનો ઋણ ચૂકવવાનું છે. એમનું ઋણ તો કોઈ જ ચૂકવાય એમ નથી, પણ મોટા પુરુષ માની લે છે. આપણે ભાવ ઉર્મીથી આપણે બધું ઘણું માની લે છે. તો શુદ્ધ ભાવ હોય, શુદ્ધ આનંદ હોય, શુદ્ધ રુચિ હોય તો એમને ભગવાન બધું માની લે છે. જેવા દ્રૌપદીજીએ એક ચીર આપ્યું તો 999 ચીર પૂર્યા. વિદુરજીએ અમરીશ રાજા અને બધા પરોક્ષના જે ભક્તો થઈ ગયા. ભાવ તો સરખો છે, પણ ભાવ ક્યાં રેળાયો એના ઉપર હતા. એમનો ભાવ તો જબરદસ્ત હતો, પણ એમને બીજા અવતારાદિક દેવ મળ્યા. આપણને અવતારી પુરુષ મળ્યા. અત્યારે આપણે એક ફેક્ટરી હોય એમાં 10 લાખ મિલિયન ડોલરની કમાણી હોય, બીજી ફેક્ટરી હોય એમાં 1 અબજ ડોલરની કમાણી હોય, તો આપણે ક્યાં વૃત્તિ જાય? મિલિયન ડોલર આપતી ફેક્ટરીમાં કે 1 અબજ ડોલર આપતી એ ફેક્ટરી સહેજ જ જાય. એટલે ભાવ તો સરખો છે, પણ ક્યાં નાખો? તો જે આ અવતારને આપણે ભજ્યા અને આપણે અવતારી પુરુષને ભજીએ છીએ, ભાવ એ બધો, પણ ફળમાં ભેદ પડે. આપણે ફળમાં અક્ષરધામ, મોક્ષ અને અંતિમ, એનાથી પર બીજી કોઈ પ્રાપ્તિ નથી એ મળે. અને બીજા અવતારાદિક હોય એમાં ફળ તો ઘણું મળે, પણ જે જેવી જેની પહોંચ એટલે આપણે પહોંચાડે. તો આપણે આ પ્રાપ્તિનો કેફ જવા ન દેવું. અને જેટલા મહારાજના વખતથી આજ સુધી બધા એક કેફ એ અમલ મૂક્યો એટલે એમાં એમને એ પ્રાપ્તિ, પ્રાપ્તિ તો સરખી છે, પણ આપણે જે મહારાજ સ્વામી અને ગુણાતીત ગુરુઓ મળ્યા એ પ્રાપ્તિ. અને ઘણી વાર એવું થાય કે આપણને પ્રાપ્તિમાં શું કરું, તો વિશ્વાસ, વિશ્વાસ એ જ પ્રાપ્તિ. આપણને પ્રમુખ સાહેબ મહારાજ, યોગી બાપા બધા મળ્યા, પણ સમજાયા નથી. જેવા સમજવા જોઈએ એવું સમજાવ્યા નથી. એ આપણો વાંક નથી. એ જે જેના પૂર્ણ જેટલી કક્ષા હોય એટલા આગળ વધ્યા, પણ ખરેખર સમજાય, જેવા છે એવા સમજાય તો અહીંયા જ અક્ષરધામ.
આવવાનું રહેતું જ નથી. એટલે એ કક્ષા આપણે સિદ્ધિ મેળવી કે આપણને અહીંયા જ અક્ષરધામ મનાય, આવવા જવાનું છે નહીં. એ રીતે આપણે સાધના કરવાની છે, અને આ તમે કરો છો એમાંથી જ આવશે. યોગી આપા કહેતા કાંઈ ના સમજે પણ સેવા કરવા મંડી પડે તો આગળ આવી જાય. એટલે આપણે જે બધું કરી રહ્યા છે શ્રદ્ધાથી, પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી કરો જ છો બધા, પણ જે તમે કરો છો એ જ કરતા રહેજો, એમાંથી આગળ આવશે. અને સાથે સાથે યોગી આપા જે આપણે બધા સૂત્રો આપ્યા છે, પ્રમુખ સાહેબ મહારાજે આપ્યા છે, એ સમસ્વરૂપ ભાવ, એકતા, દાસ ભાવ, મહિમા, એકબીજાનો મહિમા સમજવો, ચરણની રજ માથે લેવી, આ બધા જે આપણા મૂલ્યો છે એને મૂકી ના દેતા, નહીં તો સાવ કચરો થઈ જશે. માન, ઈર્ષા, અદેખાઈ, એ તો બધું કાદવ છે, કીચડ છે. એમાં ડૂબકા મારવા, કાદવ કીચડમાં ડૂબકા મારવાના, ગંગાજળમાં ડૂબકા મારવાના. તો જે આપણા મૂલ્યો જે આપણને આપ્યા છે, દાસના દાસ તો એ તો ટોપમોસ્ટ, ભગવાન રસ ભસ થઈ જાય એની સાથે. ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં, રસ મારા તમને છોડે જ નહીં, બચમાં લીધા ને તમને છોડે જ નહીં, છોડવાનું મન ન થાય એવા ભક્ત દાસના દાસ થાય એ તે ભક્ત. અને બાપના બાપ થાય દાસના દાસ ને બાપના, બાપના બાપ થાય તો એક છાટકો માર ક્યાંક ફેંકી દેતા. તો અને આ ઓલું થવાય છે તો આ કેમ ન થાય? ખરાબ વસ્તુ ઈચ્છીએ છીએ તો સારી વસ્તુ ઈચ્છો ને કેમ ન થાય? પણ આ જીવનો સ્વભાવ છે, અનાદિકાળથી એમાં જ રાચ્યા છે આપણે, એટલે બધું કચરો ઉઠાવીએ છે. હવે આ સત્સંગમાં જો જવાબદારી આપણી છે, આવા સંત આપા ભગવાન ખોવાની, એને તો અનંત જન્મની, અનંત અનંત જન્મની કમાણી ત્યાં ધૂર ભેગી થઈ. એટલે મહારાજ સ્વામી સામે દ્રષ્ટિ રાખી એમની જે વાત કરે એમાં ધ્યાન આપો, બીજા કચરામાં ધ્યાન ના આપો, કચરો કાદો ધ્યાન ના આપો, એમાં જ આપણે ધ્યાન આપીએ. આ તકલીફ હશે, માન, ઈર્ષા, દેખાય, અને કામ, ક્રોધ, લોભ, એમાં જ આપણે રચ્યા પચ્યા. હવે અત્યાર સુધી ભલે રચ્યા પચ્યા છે પણ હવે આ ભગવાન મળ્યા અને સંઘ મળ્યા, હવે એમાં રચ્યા પચ્યા. તમે નાની દુકાન હોય, માંડ માંડ પૂરું થતું હોય, અને પછી મોટી દુકાન, મોટી ફેક્ટરી, મોટું એ તંત્ર એવું બધું મળે તો આ છોડીને આમાં ના જવું? તો આપણને એવું જ થયું છે, કાદો કચરો મૂકીને મોટી જબરજસ્ત ફેક્ટરીમાં લાભ મળે એટલે એ લઈ લેવું. અને જો આ લોકોનું બધું છે ને, ખાવું પીવું, માન, ઈર્ષા, અરે બંગલા, મોટર, આ બધું છે, આ જન્મ પૂરતું છે. આંખ નીચા એટલે પછી ક્યાંય કોઈ ક્યાં જન્મે, કોઈ ક્યાં જન્મે, બધું વેરે, સગાવાળા પણ વેરાઈ જાય અને તમે ક્યાંય ને ક્યાં. એટલે આ જન્મ પૂરતું છે તો મોટર, બંગલા, જે કંઈ બધું હોય ખાનપાન, એનાથી આગળ ગતિ 100 વર્ષનો મામલો છે. 100 તો આજે કોઈ જીવતું જ નથી, પહેલા લોકો જીવતા હતા, તો આજે 100 વર્ષ એની અંદર બધું પતી જાય. અને આ મારા આ સત્સંગની વાત કેટલી વાત છે, અનંત અપાર સુખ.
અને અંતપાર સાધન હવે એ મુઠ્ઠીમાં આવી ગયું. ભગવાનને ઓળખ્યા અને એની અનુવૃત્તિ ફળમાં રુચિ પ્રમાણે રહીએ, બધું જ આવી જાય. એટલે આપણે બધું જોઈએ તો સાવ સહેલું છે, મુઠ્ઠીમાં છે. અને ના એક જરાક વૃત્તિ જો આપણે સીધા જવું હોય અને જરાક ડાયવર્ટ થઈ જાય, જરાક વધારે નહીં, તો ક્યાંય ને ક્યાંય નીકળીએ આપણે. મુંબઈથી સ્ટીમર ઉપડે તો મોમ્બાસા જાય, અને જરાક ત્રાસુ પડે ને જરાક એડન પહોંચે અથવા મોઝામ્બિક પહોંચે, આટલે કેટલું અંતર. એટલે આપણે સીધા મહારાજ, એ મુક્તાન સ્વામી કેટલા મોટા હતા. મહારાજ અમને ગુરુ માનતા, મહારાજ ગુરુ માનતા. આપણને કોઈ ગુરુ માને? અથવા વધારે હોય તો લાંબી કરીએ આમ, પણ મુક્તાન સ્વામી ને મહારાજ ગુરુ માનતા. તો જો અને આટલી મોટી ઉંમર હતી, 72 વર્ષની ઉંમર હતી, અને તે વખતે એમને નક્કી કર્યું, મહારાજનો ઉપદેશ સાંભળ્યા પછી નક્કી કર્યું. આ જો વિચારો જ એવા છે, બધા ઉપદેશ સાંભળીને પોતા ઉપર ઉતાર્યો. આપણે તો બીજા ઉપર આને કરવા ને કરવા ને કરવા, અને એમાં ઘર્ષણ થાય ને ક્લેશ થાય ને બથમ બથી થાય. પોતા ઉપર ઉતાર્યો તો કોઈ પ્રશ્ન નહીં, અને એને સુખ શાંતિ રહે. જેમ આપણે ગુમડું થયું હોય, મલમ પટ્ટી કરીએ તો મલમ લગાડીએ તો કેટલી શાંતિ થાય, ગુમડું છે તો મુક્તાન સાહેબ જે પોતા ઉપર લે, કોઈ પણ કથા અર્થા પોતા ઉપર લે, મારા માટે જ છે, અને એ ના કરે તો બહુ બગડે બધું કામ. પોતા ઉપર લે તો સતત મુક્તાન સ્વામીએ મહારાજનો ઉપદેશ સાંભળી, 72 વર્ષની ઉંમર, અને મહારાજ અમને ગુરુ માનતા, આટલું બધું કે તો પોતા ઉપર લીધી બધી વાત, મારા માટે છે. અને પછી એમાં નક્કી કર્યું કે ભગવાનને ગમીએ એવા આપણે થવું છે, ભગવાનને ગમીએ એવા આપણે થવું છે. આ બધું બીજાને ગમીએ એવા થઈ ગયા છે, બધા 70 સાદા હોય, બીજા બધાને મુક્તાન થાય કે પ્યોર સેજી માણને ગમીએ એવા થવું છે. બીજા લાઇનમાં આવે તો બરાબર છે, લાઇનમાં ના આવે તો આઉટ, મહારાજની લાઇનમાં આવે. અને પછી બીજી વાત કરી કે પોતાનું મન ધાર્યું મૂકીને ભગવાનનું ગમતું કરવું છે. આટલી મોટી ઉંમરે ભગવાન ગુરુ માનતા, બધું કરતા, એટલે કથા પોતા પર લીધી. આપણે તો કથા કરીએ, જોરદાર કરીએ, પણ પોતા પર લેતા જ નથી. પોતા સામા ઉપર તો કરાય કથા, પણ કથા કરીએ તો પોતા ઉપર લેવી જોઈએ, તો એનું ફળ મળે, અનંત ગણું ફળ મળે. એકાંતિક ભક્ત થઈએ, એનું ભ્રમૃત થઈને મારાની સેવામાં બેસી જઈએ, બીજા ઉપર નાખીએ તો કાંઈ અર્થ નથી. બીજા પર નાખીએ જ્યારે 3 પ્રકારના શ્રોતા છે, એક સાંભળે આ કાનથી નીકળી જાય, બીજા સાંભળે કથાકાર, જે બધા કથા કરતો વાતો કરે નીકળે, બે કાનથી સાંભળે પણ અહીંયાથી નીકળે. અને ત્રીજો પ્રકાર છે, બે કાનથી સાંભળે અંદર ઉતારે. 3 પ્રકાર સમજ પડી, સમજ પાડવી જ પડશે. અને 3જા પ્રકારના શ્રોતા આપણે થવું,
અંદર ઉતરે છે. સત્સંગની ખરેખરી મજા એમાં જ આવે. દાસના દાસ થવું, મહિમા, બીજાનો મહિમા સમજો. મહારાજે કહ્યું છે, બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. બીજાનો મહિમા જોઈ, બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. આપણે તો બીજાના જ દોષ એક જરાક હોય તો આટલું મોટું કરે, મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકે, એનો આટલો દોષ હોય ને તો મેગ્નિફાઈંગ ગ્લાસમાં આટલું મોટું દેખાય. પછી દ્રાક્ષ છે તળબું જ દેખાય, આવું થાય. તો પોતા ઉપર લે તો બીજા એમાં પોતા ઉપર જ વાત આવી જાય. પોતાને જો કરે આગળ વધે. સદાનંદભાઈ મહારાજ.

0: સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતાન સ્વામી કહ્યું કે જ્ઞાન શીખે ને સેવા કરે એ વધતા જાય છે. એકલી સેવા કરે ને એકલું જ્ઞાન શીખે એ વધે નહીં, ઘટે નહીં. અને બેમાંથી એક કે ના કરે એ ઘટી જાય. એટલે બેની જરૂર છે, આ સેવા તમે કહીએ અને જ્ઞાન. તો જ્ઞાન આ વાંચનથી, સત્સંગ પરીક્ષાથી, એમાં બધાથી થાય. અને જો હમણાં પ્રમુખ સાહેબ મહારાજે વાત કરી કે એમાં કંઈ 24 કલાક નથી જતા આ વાંચનમાં, અમે એટલો સમય તો કાઢી શકીએ. બીજા બધામાં ફેલ તેલમાં તો ઘણું ટાઈમ જાય છે, પણ એનો વાંધો નહીં. અને આ વાંચન કરવામાં બધું મનમાં ફિટ થયું ના હોય એટલે એવું થાય. પણ જો આપણે મોક્ષ પ્રાપ્તિ કરવી છે અને બાપન રાજી કરવા છે તો આ જ્ઞાન શીખવું પણ, એમાં બધા બહુ કાચા છે. અત્યારે જો તમને આવીને કે કોઈ 5 મિનિટ વાત કરો પ્રમુખ સાહેબ મહારાજ ઉપર, ના સેવા બધી કરે, સેવા ધામધૂમથી બધી કરે અને સારું છે, સેવા એ કરવાની છે. પણ તમને કોઈ પૂછે કંઈ ત્યાં સંપ્રદાયનું શું કેમ ચાલે બધું, એમાં આપણે ફસકી જઈએ. અને બીજા બધા તો આપણે જઈએ, બીજા બધા જ્ઞાનમાં એના તૈયાર હોય. એટલે સેવાને આ વાંચન એ બહુ જરૂર નથી. વાંચન બહુ ટાઈમ લાગતો નથી, પણ મન આપણે દઈએ તો થાય, નહીં તો રહી જાય. અને આપણે મનમાં હોય કે મને નહીં ફાવે, નહીં ફાવે, નહીં તો ના જ ફાવે, આખી જિંદગી જતી રહે ના ફાવે. પણ જે ઓલા કહે છે કે એક વાર બે વાર ટ્રાય કરે ના ફાવે, 3 વાર ટ્રાય કરે ના ફાવે, 4થી વાર ટ્રાય કરે ના ફાવે, 5 વાર ના ફાવે, 6ઠી વાર ફાઈ જાય, પછી મંડવું પડે. અને પછી તો એવો રસ લાગે ને પછી. અને જ્ઞાનથી આપણી સ્થિરતા રહે. જ્ઞાન આ સેવા કરો છો પણ કોઈ ધક્કો લાગે ને, નોકઆઉટ, તમને કોઈ ગધેડો કે સેવા કરતા, ગમે એ સેવા કરતા તમને ગધેડો કે લે તારે તું કર, હવે જતા રહીએ. પણ વાંચન જ્ઞાન હોય તો એમાંથી, જો કે એમાં દ્રઢ જ્ઞાન જોઈએ, પણ તો એ પાપા પગલી કરે એટલે એમાંથી જ્ઞાન થાય તો સ્થિરતા આવે. એટલે બેની જરૂર છે, આપણે સેવાની અને આ જ્ઞાન. અને અત્યારે તો વાંચનનું ચાલે છે, વાંચન એમાં બહુ કાચા છીએ આપણે, પરીક્ષા આપવા બહુ કાચા છે, સત્સંગ પરીક્ષા. હવે આમાં તમે મોટા મોટા વોલ્યુમ વાંચો છો, બધું કરે, અને આ તો એક 25-50 પાનાનું પરીક્ષા હોય. અને અમારે ક્રમ બાય ક્રમ થોડું વધતું જાય, પણ તો એ તો કાંઈ ના કહેવાય. એક દિવસની સિટિંગમાં બધું વંચી જાય, બરાબર બરાબર મન લાગીને કરે તો આપણે 15 દિવસ તો બહુ થઈ ગયું. 15 દિવસ સારી રીતે વાંચન કરીએ અને પછી પરીક્ષા આપીએ, પણ મનમાં નથી કે આ સર્ટિફિકેટ કોઈ કામનું નથી આપણે બહાર જગતમાં, એટલે આપણે કંઈ કરતા નથી. પણ સત્સંગ મહારાજ સ્વામી રાજી થાય છે, બહુ મોટી વાત છે. બીજાનો રાજીપો લેવો અને મહારાજ સ્વામીનો રાજીપો લેવો એ કેટલું બધું અંતર છે, કેટલું બધું. પણ આપણે અર્થ દ્રષ્ટિ હોય तो बीजा बदा सर्टिफिकेट भेगा करिए 5-25 पर सत्संग परीक्षा ना करिए कम के एनी वेल्यू नहीं जगत में एनी वेल्यू नहीं पर मारा स्वामी आगे एनी वेल्यू है एटले करूँ अने कोई मोटी बात नहीं एक बार लगनी लागे तो बदा करे जो आप तो सत्संग परीक्षा 80-80 वर्षना 90 वर्षना आपता हो बीजा लखावे ये बोले लखे अने ये परीक्षा आपे अने जेने आपती हो लगनी लागी है ये गम्मे ते आपे એટલે આપણે અને મહારાજ સ્વામી રાજી પો છે તો કેમ ના આપો બીજા બધામાં રાજી પો હોય આપણે રાજી પો લઈએ તો પરીક્ષા આપીને રાજી પો લેવો એ કેમ ના કરે જો અમે સાઉથ આફ્રિકા ગયા હતા સાઉથ આફ્રિકા તો ત્યાં પરીક્ષાનો હાર બનાવ્યો હતો જે નાના નાના પરીક્ષાનો જે બુક્સ હોય નહીં એનો હાર બનાવ્યો હતો અને હાર પહેરાવ્યો પહેલી વાર જિંદગીમાં આપણે પરીક્ષાનો હાર નહીં તો પરીક્ષા નામ જ ના લે પરીક્ષા ધ્રુવ અને આ લોકો હાર પરીક્ષાનો હાર બનાવ્યો પુસ્તકો જે બધા લાઈનમાં લીધા અને એનો હાર બને તે કેટલો મહિમા હોય તો એ હાર બનાવે નહીં તો એમને હાર ના બને એટલે જો આપણે એક ઉપાડ કરો તો થઈ જાય વર્ષમાં ખાલી બહુ 15 દિવસ મહિનો જાય તો આગળ પરીક્ષા હોય એ પેલી એ પરીક્ષા હોય મોટી તો એમાં જરા વાંચવું પડે એમાં જરા ધ્યાન આપવું પણ આ નીચે પરિચય સુધી કોચ સુધી તો તમારે એકદમ આપી દેવા પરીક્ષા સહેલીથી પણ મનમાં હોય તો થઈ શકે એટલે આપણે મનમાં ધારું મારા સ્વયં રાજી કરવા છે બીજાને રાજી થાય કે ના થાય મારા સાહેબ રાજી થશે અને એ જ મોક્ષ આપવાના એ જ કામ કરવાના છે તો બીજા બધાને કોઈની પરવા ચિંતા કર્યા વગર પરીક્ષા આપી આવે
1: આવી અક્ષરધામથી અવનિમા ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાલુને નિત્યનમો સર્વાવતારી હરી.

ભગવાન સ્વામિનારાયણના માળાના મણકાસ્તમાં 500 પરમહંસોની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીનું સ્થાન પહેલા મણકામાં આવી શકે. ગુણાદિતાનંદ સ્વામી માળાના મણકાના મેર સમા અને મુક્તાનંદ સ્વામી છે મહારાજના પ્રથમ મણકાના સંત કહેવાય એવા ગુણિયલ સંત હતા. સૌરાષ્ટ્રની ભૂમિની વિશેષતાની વાત ગઈકાલે આપણે કેટલીક જાણી હતી. મહારાજે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વિચરણ કર્યું છે. રામાનંદ સ્વામીએ પણ જ્યાં આગળ સંતો કેવા બનાવવા એની પૂર્વભૂમિકા તૈયાર કરી છે એવી સૌરાષ્ટ્રની ભૂમિની અંદર અમરેલીની બાજુમાં અમરાપર નામનું નાનકડું ગામ, ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો છે. મુક્તાનંદ સ્વામીનો જન્મ અમરાપર નામના નાનકડા ગામમાં થયો છે, પણ એના માતા પિતાનો જે ઇતિહાસ છે એ જાણવા જેવો છે. એવું કહેવાય છે કે એ વખતે સૌરાષ્ટ્રની અંદર મૂળદાસ કરીને બહુ જ મોટા સંત થઈ ગયા, જેની ખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર હતી. એ મૂળદાસજી એકવાર અમરાપરથી વિચરણ કરતા કરતા દીવ બંદર ગામે જાય છે અને દીવ બંદર ગામે વહેલી સવારે 4 વાગે કુએ સ્નાન કરવા માટે જાય છે, તો ત્યાં આગળ એક બાઈ કુવાના કાંઠે ઊભેલી છે. ઊભી છે એટલું જ નહીં, પરંતુ પોતાનો જીવ ટૂંકાવા માટે ત્યાં આગળ આવી છે, આપઘાત કરવા માટે કુવાને કાંઠે આવી છે. કુવામાંથી એક પાણીનો દેગડો ખેંચી અને એ દેગડાને એક દોરડું બાંધી અને ભરેલો પાણીનો દેગડો પોતાના ગળા સાથે બાંધી અને પાણી કૂવામાં પડવાની તૈયારી કરતા હતા એ સમયે મૂળદાસ ત્યાં આગળ આવે છે. આવે છે એટલું જ નહીં, પરંતુ બાઈને ત્યાં આગળ જે રીતે ઊભેલા જુએ છે એ પ્રસંગ પામી જાય છે અને બાઈને કહે છે કે રે બાઈ, તું શા માટે આવું દુષ્કૃત્ય કરી રહી છું? બાઈએ પણ જાણ્યું કે હવે તો મારે મરવાનું જ છે, એટલે એને પોતાની જે આપ વીતી, પોતાનો જે અંગત પ્રસંગ બનેલો હતો એ એમણે એક સંતની પાસે નિષ્કપટ ભાવે રજૂ કર્યો કે હું ત્યક્તા છું, વિધવા છું, સમાજની અંદર મારું કોઈ જ નથી, પણ એની સાથે સાથે મારાથી એક સમાજમાં ન કરી શકાય એવું પાપ થઈ ગયું છે અને એ પાપ મારા પેટની અંદર છે અને સમાજ જ્યારે એને જાણશે ત્યારે એ મને સ્વીકારશે નહીં, એટલા માટે મેં નક્કી કર્યું છે કે મારા દેહનો અંત લાવી દેવો, એટલા માટે હું આ કૂવે પડવા માટે આવી છું અને બસ તમારા સંતનામાને દર્શન થઈ ગયા. સાંભળ્યું છે કે અંતકાળે ભગવાન કે સંતના દર્શન થાય તો એની સદગતિ થાય, આમ તો મારી અસદગતિ જ થવાની હતી, પણ આપ અહીંયા પધાર્યા છો અને આપની પાસે મેં નિષ્કપટ ભાવે મારો આ વિતક કથા પ્રસંગ રજૂ કર્યો, એનાથી પણ હું માનું છું કે મારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું, હવે હું મારા દેહનો અંત આણું છું. મૂળદાસ આખી આ વાત પરિસ્થિતિ પામી જાય છે કે વિધવા સ્ત્રીથી અઘટિત કર્મ થઈ ગયું છે અને એણે કહ્યું કે મારા પેટની અંદર પાપ છે અને એ જ શબ્દ સાંભળી અને મૂળદાસ કહે છે કે જા તું સમાજની અંદર જાહેર કર કે પાપનો બાપ હું છું, તારા પેટની અંદર ભલે પાપ હોય. અને બાઈને હિંમત આવી, મૂળદાસે એને આપઘાત કરવા ન દીધો, પરંતુ તમાશાને તેડું ન હોય, પાણીની અંદર તેલનું ટીપું પડે ને ચારે તરફ જેમ પ્રસરી જાય એવી રીતે આ વિધવા બાઈની સાથે મૂળદાસ એક ત્યાગી સાધુએ આવી રીતે ખોટું કર્મ કર્યું છે એની વાત ચારે તરફ પ્રસરી ગઈ. જે સમાજ મૂળદાસને વંદન કરતો હતો એની નિંદા કરવા લાગ્યો અને જે ભક્તોએ એની કંઠી પહેરી તેના આશ્રિત હતા એના આશ્રમમાં આવતા હતા એમણે આશ્રમની અંદર આવવાનું બંધ કરી દીધું. એટલું જ નહીં, પણ જે મૂળદાસના ગળાની અંદર ફૂલની માળા પહેરાવતા હતા એણે ખાસડા એટલે કે બૂટ ચંપલના હાર બનાવીને એને પહેરાવ્યા અને મૂળદાસ ઉપર ન કરવાનું બધું જ કર્યું. મૂળદાસ એવા સંત હતા કે એ વખતે રજવાડી રાજ્ય હતા એમાં જામનગર જામ સાહેબ પણ મૂળદાસના શિષ્ય હતા અને એમને જેવી આ ખબર પડી એટલે એમણે પણ મૂળદાસની કંઠી તોડી નાખી. મૂળદાસ ફરીથી વિચરણ કરતા કરતા જામ સાહેબને ત્યાં જામનગર જાય છે,
પરંતુ અત્યાર સુધી તો જામ સાહેબના દરવાજા એમના માટે ખુલ્લા હતા, હવે તો એને કોણ બોલાવે. દરવાજાની બહાર, દરબારગઢની બહાર ઊભા રહે અને મૂળદાસ જામ સાહેબને ખબર આપે છે કે તમારા પૂર્વના ગુરુ રામ મૂળદાસ અહીંયા આવ્યા છે. પણ જામ સાહેબે તેને જાકારો આપી દીધો. પ્રસંગ એવો બને છે કે એ જ સમયે દરબારગઢની અંદર એક બિલાડી મરી ગઈ હોય છે અને મૂળદાસજી જામ સાહેબને ચેલેન્જ આપે છે કે તમે જે નવા ગુરુ કર્યા છે એના નામ, એને જે આપેલા મંત્રો, એની સાથે આ મરેલી બિલાડીને અંજલિ આપો, એથી જીવતી થાય, અને નહીંતર આપની જો ઈચ્છા આજ્ઞા હોય તો હું આ મરેલી બિલાડીને જીવતી કરું. ગામડાની અંદર એવી આજે લોકવાયકા છે કે જો કોઈ બિલાડી મારી નાખે ને તો એને સોનાની બિલાડી બનાવવી પડે અને નહીંતર એનું ધનોત્પનોત નીકળી જાય, એટલે બિલાડીને મારતા બધા બહુ ડરે. અહીંયા આગળ મૂળદાસને જ્યારે આવું કહેવરાયું ત્યારે તમાશા ખાતર મૂળ જામ સાહેબે એવું કહેવરાયું કે તમે બિલાડીને જીવતી કરો. અને પહેલાંથી તો થાય ન થાય વસ્તુ જુદી, પણ મૂળદાસને કહ્યું કે તમે બિલાડીને જીવતી કરો. અને મૂળદાસે ભગવાનના સ્મરણ સાથે પાણીની અંજલિ બિલાડી ઉપર છાંટી અને બિલાડી સજીવન થઈ, જીવતી થઈ. અને જામ સાહેબને લાગ્યું કે હજી આમાં કંઈક તથ્ય છે, આની અંદર જે કંઈ લોકવાયકા ચાલી છે એનો ઊંડો તપાસ કરવો જોઈએ. મૂળદાસને બોલાવે છે અને પૂછે છે કે તમે જે વંદિત હતા એ નિંદિત કેમ થયા? એટલે મૂળદાસે દીવ બંદરનો બનેલો પ્રસંગ કહ્યો કે એક બાઈ કૂવો બોરવા માટે આવી હતી અને વિધવા હતી ને એમણે કહ્યું કે મારા પેટની અંદર પાપ છે, એટલે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે, અને એ બાઈને બચાવવા માટે મેં કહ્યું કે જા તું જાહેર કર કે પાપનો બાપ હું છું, કે મેં તારી સાથે ખરાબ કર્મ કરેલું છે, એવું જાહેર કરી દેજે. એક જીવ બચાવવા માટે આવું મારાથી થયેલું છે. જામ સાહેબે પાછી કંઠી પહેરી અને ધીરે ધીરે આ પ્રમાણે મૂળદાસની ખ્યાતિ વધવા લાગી. પણ સમાજે પૂર્વવત તો એને ન જ સ્વીકાર્યા. એ જે બાઈ જેના પેટની અંદર આ પાપ હતું એને મૂળદાસના આશ્રમમાં જ રહેવાનું હતું. સમય જતાં એ સ્ત્રી થકી એક બાળાનો જન્મ થયો, એનું નામ રાધા પાડવામાં આવ્યું. અને ઉંમર થતાં રાધાનું આનંદરામ સાથે લગ્ન કરવામાં આવે છે. રાધા અને આનંદરામ થકી એક બાળકનો જન્મ થયો જેનું નામ મુકુંદ પાડવામાં આવ્યું. એ જ આપણા મુક્તાનંદ સ્વામી. 1814માં પોષ વદ સાતમના દિવસે મુક્તાનંદ સ્વામીનો જન્મ ગઈકાલે આપણે સાંભળ્યો. 1856 પોષ વદ છઠ દાદા ખાચરનો જન્મ અને પોષ વદ સાતમના આ મુક્તાનંદ સ્વામીનો જન્મ થાય છે. મુક્તાનંદ સ્વામીનો જન્મ એક ખ્યાતનામ આશ્રમની અંદર થાય છે. આશ્રમનું વાતાવરણ જ સેજે સેજે એવું હોય કે જ્યાં આગળ સત્સંગ અને સંસ્કારની ગંગોત્રી હંમેશા વહેતી હોય. મુકુંદદાસ નાના છે અને મૂળદાસના આશ્રમની અંદર હંમેશા રામાયણની ચોપાઈઓ ગવાતી હતી. એટલે મુકુંદદાસ નાના છે એ સમયથી જ એના કંઠમાં, એના કાને આ પ્રમાણે રામાયણની ચોપાઈઓ સાંભળવા મળેલી છે. અને કહે ને કે શબ્દની અસર હંમેશા રહે, જેવા શબ્દ સાંભળે એવો પોતે થાય. શબ્દની અંદર એક અદ્ભુત તાકાત રહેલી છે. એને પહેલેથી જ એવા સારા સત્સંગના શબ્દો સાંભળવા મળે છે.

આવા ઉચ્ચ કોટીના શબ્દો એને સાંભળો, જાનીએ જીવ જગત જબ જાગા, જીવ ક્યારે જાગૃત થયેલો કહેવાય, નારી નયન સર જેહીન લાગા. અને આવા બધા જે ઉચ્ચ કોટીના શબ્દો ચોપાઈઓ એ નાના હતા ત્યારે એને સાંભળવા મળી, અને સાંભળતા સાંભળતા એને કંઠસ્થ થઈ ગઈ છે અને એ શબ્દોએ એને ઊંડી અસર કરી. મૂળદાસજીએ પણ જદુરામ અને હાથીરામના બે વિદ્વાનો પાસે, એકની પાસેથી ધર્મગ્રંથોનો અભ્યાસ અને બીજાની પાસેથી સંસ્કૃત ગ્રંથોનો, એ વખતે પ્રાથમિક સંસ્કૃત એનો અભ્યાસ શરૂ કરાવ્યો. મુકુંદાસ એવા એક મુમુક્ષુ હતા કે જે કંઈ સાંભળે ને પ્રથમ દ્રષ્ટિએ પહેલી જ વાર એને કંઠસ્થ થઈ જાય, એને બીજી વાર પાઠ પઠન કરવું પડતું નહીં. જદુરામ અને હાથીરામ બંને તો મુકુંદાસની આ જ્ઞાન પીપાસા અને યાદશક્તિ જોઈને અત્યંત રાજી થઈ ગયા. એમને પણ એમને શીખવવાની વધારે ને વધારે ઇતકંઠા હોશ જાગવા લાગી. કોઈ વિદ્યાર્થી કંઈ શીખવાડે ને તરત શીખી જાય ને તો શિક્ષકને એના ઉપર કૃપા દ્રષ્ટિ થાય, અને 5-15 વાર શીખવાડે ને શીખી ન શકે તો એને કે જવા દો. ને જદુરામ અને હાથીરામ મુકુંદાસ ઉપર બહુ જ પ્રભાવિત હતા, અને મુકુંદાસ પણ દિવસે દિવસે આ પ્રમાણે સંસારથી વિરક્ત અને સાધુ સંતો પ્રત્યે આસક્ત થવા લાગ્યા. માતા પિતાને પણ એનો શરૂઆતમાં તો ખૂબ આનંદ છે. નાનું બાળક જ્યારે ભગવાનનું ભજન કરતું હોય, પૂજા આરતી દંડવત દર્શન કરતું હોય, તો એના માતા પિતા રાજી થાય કે વાહ મારું બાળક બહુ સારું. પરંતુ એ જે 50% કરતાં પણ વધારે એમાં સમય આપતું થાય, વધારે એની લગન લાગે ને ઉંમર થાય ને, એટલે પછી જે આનંદ હતો ને ઓસરવા લાગે, અને પછી એક ચિંતા પેસે કે રખે ને આ સાધુ સંત બની જાય તો. આને વિરક્ત બનાવો છે પણ સંપૂર્ણ જગતથી વિરક્ત નહીં. માતા પિતાની એવી ઈચ્છા ને, યોગીજી મહારાજની પાસે એક એ વખતના સમયની અંદર એક ભક્તોએ પોતાનો દીકરો બાપાની પાસે મોકલ્યો, અને એક બહુ ઘરે કંઈ કામનો નહોતો, કશું કરતો નહોતો, અને પછી બાપા સાથે આવ્યો ને બે ત્રણ મહિના રહ્યો ને એના બધા વિચારો બદલાઈ ગયા. અને પછી એને ઘરે જણાવ્યું કે મારી ઈચ્છા છે આ પ્રજા આપો તો હું સાધુ થઈ જાઉં, પાછો આવીને લઈ ગયા. આટલો બધો સુધારવાનો નહોતો એમ, એટલે વધારે પડતો આ તો સત્સંગમય બની ગયો એમ. આ પ્રમાણે આશ્રમનું દિવ્ય વાતાવરણ, સત્સંગની હંમેશા વાતો થતી હોય, એ વાતોથી મુકુંદદાસના અંતરની અંદર વૈરાગ્યની ભાવના જાગી, અને આનંદરામને જ્યારે આ ખબર પડે છે એટલે એને થયું કે આના લગ્ન કરાવી દઈએ, નહીં તો આ સાધુ થઈ જશે. એટલે મુકુંદાસને આવી વાત કરી. મુકુંદાસે કહ્યું કે મારે તો લગ્ન કરવા જ નથી. પરંતુ બહુ જ એમને જ્યારે વાત કરી ત્યારે તો હવે શું થાય, મુકુંદાસે ના પાડી. રાધા અને આનંદરામે બાજુના એક ગામની અંદર આ પ્રમાણે મુકુંદાસ માટે કન્યા જોઈ અને નક્કી કરી દીધું કે આમના વિવાહ એમની સાથે કરવાના છે. મુકુંદાસ હવે લગભગ 11 વર્ષના થયેલા છે. એ ટાઈમે એના માતા પિતાએ એના લગ્ન કરવાની તૈયારી કરી છે. જદુરામ અને હાથીરામ એ બંને મૂળદાસના શિષ્યો હતા, અને અવારનવાર આજુબાજુના ગામડાઓમાં જઈને ચોરે ચોટે, જૂના જમાનામાં એવું જ હતું, ચોરે જ બધી કથાઓ થતી. એટલે જદુરામને હાથીરામ ન આવ્યા હોય, વહેલા મોડા આવે ને, ત્યારે મુકુંદાસ ચોરા ઉપર બેસી અને જદુરામની જગ્યાએ એ પોતે કથા કરવા લાગે. અને એ જ્યારે કથા કરતા ને ત્યારે આ બંને શાસ્ત્રીઓ કરતા પણ વધારે માણસ આવતું. અને ગુણાદિતાનંદ સ્વામી એમને વાતોમાં લખ્યું કે મુક્તાનંદ સ્વામી જ્યારે કથા કરતા ને ત્યારે ગંગાના પ્રવાહ જેવી એમની વાણી, અને હજારો માણસને સમાસ થાય એ પુત્રના લક્ષણ પારણામાંથી મુકુંદાસ નાના હતા ને ત્યારથી જ એમની વાણીમાં આવું ઓજસ તેજ હતું. એટલે ગામને ચોરે ચોટે જઈ અને મુકુંદાસ આવી રીતે ચોપાઈઓ લલકારે, ખાલી એનું નિરૂપણ ન કરે ને ચોપાઈ ગાય ને તો પણ લોકોને સાંભળવી ગમે, અને એમ થાય કે બસ હવે આ બંને શાસ્ત્રીઓ ન આવે ને મુકુંદાસ જ જો કથા કરે ને તો સારું. અને એક સમય એવો આવવા લાગ્યો કે આખું ગામ મુકુંદાસની કથામાં આવીને ઊભું રહે. આ બાજુ મુકુંદાસના માતા પિતાએ એના લગ્ન કરવાનું નક્કી કર્યું, એને ખબર પડી. એટલે મુકુંદાસ પહેલેથી જ કવિત્વ શક્તિવાળા તો હશે જ, કારણ કે મુકુંદાસ નામના

આવી રીતે પોતે એના જીવાત્માને ઉપદેશ આપે છે અને સમાજને પણ ઉપદેશ આપે છે, એક દિવસ ઘર છોડીને જવું છે. આ રીતે એના માતા પિતાને ખબર પડે છે એટલે બાળ લગ્ન એના કરી દે છે. તે છતાં પણ મુકુંદાસ તો જ્યારથી એના લગ્ન થયા ને ત્યારથી વધારે ઉદાસ થવા લાગ્યા અને ભગવાનની અંદર વધારે ને વધારે આ પ્રમાણે આસક્ત થવા લાગ્યા. અને એમણે તો મનમાં નક્કી જ કરી લીધું કે હવે તો મારે આ પ્રમાણે ઘરનો ત્યાગ જ કરવો છે. આવી રીતે જ્યારે એમનું વાતાવરણ એની વિચારો બદલાયા એટલે એને માતા પિતાને થયું કે નક્કી આ ઘર છોડીને ચાલ્યા જશે. પરંતુ માતા પિતા એમ તો રજા આપે એવું લાગતું નહોતું અને આ રીતે મૂળદાસને પણ એના પ્રત્યે ખૂબ મમત્વ હતું. એટલે પછી હવે મુકુંદાસે શું કરવું? એટલે મુકુંદાસે નાના હતા ત્યારથી જ થોડુંક ગાંડ પણ શરૂ કર્યું. ગુણાદિત્યાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે ગાંડો હોય, ગાંડો થાય તે પ્રભુ ભજે, હોય તે નહીં પણ થાય તે. મુક્તાનંદ સ્વામી તો ડાયા છે પણ જાણી જોઈને ભગવાન ભજવા માટે આ પ્રમાણે એ ગાંડા થયા છે. એટલે માટે એમણે પછી નાનું એવો ગાંડ પણ આદર્યું એટલે ગામની અંદર બધાને થયું કે આ રામગાંડિયા જેવું લાગે છે, આનું કંઈ ઠેકાણું નથી. પરંતુ એમનું જે વર્તન હતું એની જે ભગવાન પ્રત્યેની આસક્તિ હતી ને એ ગામના જે ગરાસિયા હતા ગામધણી એણે જાણ્યું કે આ છોકરો ગાંડો નથી, આમાં કંઈક જરૂર દૈવત લાગે છે. એકવાર એમને એકાંતમાં બેસીને પૂછે છે કે છોકરા તું શા માટે આવું કરે છે? અને યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા ને કે તને કહી ગયો એ જ મને કહી ગયો. એક રાજકુમાર હતા અને ઘોડો લઈને ચાલ્યા જતા હતા, સીમમાંથી પસાર થતા અને ડોશીમાના માથા ઉપર ખડનો ભારો હતો. માજીને થયું કે રાજકુમાર ગામ ભણી જાય છે, મારા માથા ઉપર એટલું વજન છે તો લે એને કહું કે ખોડી ઉપર ભારો મૂકી દે ને ગામને ભાગોળે ઉતારી દે, હું ત્યાંથી લઈ લઈશ. યુવાન અવસ્થા ઘોડા ઉપર બેઠો, રાજવી સત્તા સંપત્તિ એટલે એને ના પાડી નહીં. ડોશીમાં એને થયું કંઈ નહીં ચાલને, હવે દરરોજ ક્યાં મારે કોઈ આવો સાથ મળે છે, ચાલીને પહોંચી જશે. પાંચ ડગલા આગળ ચાલ્યો ને કુમારની વૃત્તિ બદલાઈ. એને થયું કે આવું કૂણું સરસ મજાનું ઘાસ છે અને ઘોડીને ખવરાવે જેવું છે, મેં ખોટી ના પાડી. એને ઘોડીને અબાઉટ ટર્ન કરી માજી પાસે આવીને કે માં લાવી હું ઘાસ લઈ જાઉં અને ગામની ભાગોળે ઉતારી દઈશ. માં કે જા જે તને કહી ગયો ને એ જ મને કહી ગયો, સારું થયું મેં તને ન આપ્યું, નહીતર ત્યાં ઘોડીને ખવરાવી દીધું હોત તો. એટલે જેવી રીતે આપણા વિચારો હોય ને એવા સામા વિચારો હોય, તો મુકુંદાસના જે વિચાર હતા ને ગામ ઘર ધણી અગરાશિયાએ મુકુંદાસને પૂછ્યું. મુકુંદાસને ખબર પડી કે આ મારી પરીક્ષાની પણ રક્ષા કરવા માટે પૂછે છે, એટલે એણે પોતાની વાત કરી કે મારે ભગવાન ભજવા છે પરંતુ મારા માતા પિતાએ મને બંધન બેડીમાં નાખ્યો છે અને મારે નીકળી જવું છે તો શું કરવું? એટલે પછી એમણે કહ્યું કે તમારા માતા પિતાને હું સમજાવીશ અને રજા અપાવીશ. લગ્ન કર્યા હોવા છતાં પણ મુકુંદાસ આ પ્રમાણે ઘરાસિયાની મદદથી એના માતા પિતા થકી આ પ્રમાણે રજા મેળવે છે અને પછી ત્યાંથી નીકળે છે. આપણે સૌ જાણીએ છીએ કે મુકુંદાસની ઈચ્છા હતી કે મારે અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભગવાન ભજવા છે, એટલા માટે ઘરેથી તો નીકળે છે પણ જવું ક્યાં? તો એ વખતે ત્યાંથી નીકળી અને તેઓ શ્રી સૌથી પહેલાં ધાંગધ્રાની અંદર દ્વારકાદાસની પાસે જાય છે. દ્વારકાદાસનું વર્ણન હરિલીલામૃતમાં કરેલું છે કે દ્વારકાદાસ એ વખતના ખ્યાતનામ સંત હતા અને ખાસ તો બ્રહ્મચર્ય પાળવા માટે એની ખ્યાતિ હતી કે આ રીતે અષ્ટ પ્રકારે એ રીતે બ્રહ્મચર્ય પાળી અને પોતે સાધુ જીવન જીવી રહ્યા છે. હરિલીલામૃતની અંદર લખ્યું છે કે

પોતે બ્રહ્મચર્ય વ્રત પાળે છે એની સમાજને પ્રતીતિ થાય એને માટે સાધુ સંતો કપડાની કૌપીન પહેરે, આ તો પિત્તળની કૌપીન પહેરે, અને પેલા લોક કૌપીન પહેરે પાછું એનું તાળું મારે અને ચાવી એના શિષ્યોને આપે, એટલે કે મારાથી કોઈ દિવસ ક્યારેય દુષ્કર્મ ખોટું કર્મ થાય નહીં, આવી એની ખ્યાતિ હતી એ વખતે સમાજની અંદર સાધુઓ હતા. અત્યારે ને ત્યારે સાધુ અને અસાધુ બે પ્રકારના, જે અસાધુ હોય એ બ્રહ્માનંદ સ્વામીએ જે સાધુના અને અસાધુના લક્ષણોના છંદો બનાવ્યા છે એમાં વર્ણન કર્યું છે એવા હતા. અને ખરેખર જે સાધુ હતા તો સમાજની અંદર સાધનામાં એની ક્યાં ક્ષતિ થઈ છે એ પોતે સમજતા અને સાચા મુમુક્ષુઓને એનું માર્ગદર્શન પણ આપતા હતા. આ ધાંગધ્રાના જે દ્વારકાદાસની પાસે મુકુંદાસે પોતાનો પ્રસ્તાવ મૂક્યો કે મારે તો અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભગવાન ભજવા છે તો મારે શું કરવું જોઈએ, સાધનાનો પથ મને બતાવો. દ્વારકાદાસ કહે છે કે સ્વામી, મારું નામ ભલે સૌરાષ્ટ્ર પંથકની અંદર પ્રચલિત હોય પણ મારા કરતાં મોટા સમર્થ અને સાચા સંત તો આ પ્રમાણે વાંકાનેરના કલ્યાણદાસ છે. તો તમારે જો ખરેખર બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો તમે કલ્યાણદાસની પાસે જાઓ અને મુકુંદદાસ દ્વારકાદાસના આશીર્વાદ લઈ અને વાંકાનેરની અંદર કલ્યાણદાસને મળે છે. કલ્યાણદાસની આવી પાસે આવીને એ જ પ્રસ્તાવ મૂકે છે કે મારે બ્રહ્મચર્ય વ્રત પાળવું છે તો મારે શું કરવું જોઈએ, મને આપનો શિષ્ય સ્વીકારો અને એ અંગેને જે કંઈ માર્ગદર્શન હોય એ મને આપો. દ્વારકાદાસ કલ્યાણદાસ પણ ખરેખર કલ્યાણ કરે એવા સંત હતા, એની ખ્યાતિ સાચી હતી. પરંતુ એણે કહ્યું કે હે પંખી, તું પણ તૂટેલી દાળ ઉપર બેસવા આવે છે, એટલે કે મારાથી પણ આ નિયમ પવિત્રપણે પૂર્ણપણે પળાયા નથી. એમને પોતાની એક વિતક કથા કહી કે આજે મારી ઉંમર 80 વર્ષની છે અને ધોળી દાઢી જોઈ અને સૌ મને વંદે છે, પણ જે રીતે તમે વાત કરી એવી રીતે બ્રહ્મચર્ય વ્રત મારાથી પણ પળાયું નથી. અને પછી એમણે કહ્યું કે જ્યારે હું દ્વારકાની યાત્રા કરવા માટે નીકળ્યો અને એ વખતે આ પ્રમાણે ઉજ્જૈનને પાદર એક સ્ત્રીને મેં રસ્તો પૂછ્યો અને એને મને જે લટકું કરીને બતાવ્યું ને એ લટકું હજી મારાથી વિસરતું નથી, એટલે તમે જે રીતે વાત કરો છો એ મને શંકા છે. કળ

મારી દાળ પણ તૂટેલી છે અને એ સ્ત્રીનું લટકું હજી હું ભૂલી શકતો નથી. માટે મને લાગે છે કે કળિયુગની અંદર કામ જીતવો એ અશક્ય છે, અઘરો છે, એટલે મારે પાસે તો એવી શક્તિ નથી. અને એ વખતના સૌરાષ્ટ્રના ખ્યાતનામ આ બે સંતો પાસેથી પણ જ્યારે આવી વાત સાંભળી એટલે મુકુંદાસને થયું કે હવે તો જીવન જીવવું વ્યર્થ છે, જો આ દેહે કરીને આ કાર્ય શક્ય જ ન હોય તો મારે આ જીવન ટૂંકાવી નાખવું છે. એક વૃક્ષના ઉપર ચડી અને ત્યાંથી તેઓ પણ આત્મહત્યા કરવા માટે તૈયારી કરે છે. ઝાડની ઉપરની ટોચ ઉપર ચડે છે અને આકાશવાણી થાય છે. આકાશવાણીની અંદર એવા શબ્દો સંભળાય છે કે તું સરદાર જા, ત્યાં તને કોઈ સંત મળશે. બે ત્રણ વાર આવા શબ્દો સાંભળાય છે અને મુકુંદાસ વિચારે છે કે જરૂર મારો માર્ગ સાચો છે, મારો વિચાર સાચો છે, તો ભગવાન મને મદદ કરશે. ચાલ હું આત્મહત્યા ન કરતા એકવાર સરદારની વાટ પકડું. અને વાંકાનેરથી સરદાર આવે છે. સરદારની અંદર તુલસીદાસ નામના એક સંત હતા. જેવા મૂળદાસ હતા ને એવા જ તુલસીદાસ. તુલસીદાસનો આશ્રમ સત્સંગથી હર્યો ભર્યો રહે અને વહેલી સવારથી ત્યાં પણ રામાયણની આ કથા થાય અને મુકુંદાસ જ્યાં ત્યાં ગયા અને સજાતી સજાતી પણ એને સહેજે સહેજે હેત પ્રીત થાય. આશ્રમનું વાતાવરણ, તુલસીદાસની મહંતાઈ, એમની બાહ્ય જે પ્રતિભા પર્સનાલિટી, આ બધું જોઈ અને મુકુંદાસ થાય છે કે અહીંયા મારો સંકલ્પ જરૂર સિદ્ધ થશે. અને મુકુંદાસ પણ તુલસીદાસના આશ્રમની અંદર ફક્ત એક સપ્તાહ અઠવાડિયું પાસ કરે છે ને અને તુલસીદાસ પામી જાય છે કે સાચો મુમુક્ષુ આ મારો શિષ્ય આવ્યો છે, જેની હું વર્ષોથી રાહ જોતો હતો. ભગવાને જ મારા પર કૃપા કરી અને મારો વારસદાર ઉત્તરાધિકારી મને મોકલી આપ્યો છે. મુકુંદાસ રૂપ અને ગુણે કરીને યુક્ત હતા. જેવું એનું રૂપ હતું ને એવા જ એમાં ગુણ હતા. વ્યવહાર દક્ષતા, કળા કૌશલ્ય, બધું જ મુકુંદાસની અંદર ભગવાનની અખૂટ કૃપા એમનામાં હતી. કે મુકુંદાસના જીવનની અંદર એવું બધું ભગવાને ભર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એમને જુએ તરત જ એમને થાય આ મારી સાથે ને સામે રહેતો સારું. તુલસીદાસ એમના ઉપર વારી ગયા અને ફક્ત એક અઠવાડિયાની અંદર જ એમને પોતાના ભંડારની, વ્યવહારની બધી કૂચી અને જવાબદારી એમને આપી. મુકુંદાસ બહુ જ વ્યવહારિક રીતે, વ્યવસ્થિત રીતે એના ભંડારની બધી વ્યવસ્થા કરે છે, બધાની આગતા સ્વાગતા કરે છે અને વહેલી સવારે કથા કરે. અને કથાની અંદર હરિભક્તો જે આવતા ને એના કરતાં સંખ્યા બમણી તમણી ત્રણ ગણી થવા લાગી. પછી તો એક ચિરસ્તો જ બની ગયો કે વહેલી સવારે મુકુંદાસ કથા કરતા હોય અને આખો ગામ લોકો, આખો સભામંડપ, એનો સભામંડપ તો એ વખતે ખુલ્લો આશ્રમ હતો, ઝાડ નીચે સભાઓ થતી, પણ બધા આવીને બેસવા લાગે. મુકુંદાસના મનની અંદર વિચાર આવ્યો કે બહુ સમર્થ ગુરુ મળી ગયા છે અને મને આ પ્રમાણે મારી જે ઈચ્છા છે એ અહીં આગળ પૂર્ણ થશે. એવામાં એક પ્રસંગ બને છે કે સરદાર ગામની અંદર એક દિવસ સદગુરુ રામાનંદ સ્વામીનું આગમન થાય છે અને રામાનંદ સ્વામી ત્યાં આગળ આવ્યા. અને જે સમયે મુકુંદાસની કથાનો ટાઈમ હતો એ જ સમયે રામાનંદ સ્વામીની પણ કથા અંગે જાહેરાત થયેલી. આ મુકુંદાસ સમય પ્રમાણે કથા વાંચવા માટે ત્યાં આગળ આવીને ઉભા રહે છે, પણ બે પાંચ અંગત માણસો, વ્યવસ્થાપકો હોય એ સિવાય એક પણ વ્યક્તિ ત્યાં આગળ આવ્યા નથી. મુકુંદાસે પૂછ્યું કે આજે કેમ કોઈ આવ્યું નથી? ત્યારે કહ્યું કે સમર્થ સંત સદગુરુ રામાનંદ સ્વામીનું આજે આગમન થયું છે અને તેઓ શ્રી અહીંયા મંદિરમાં પધાર્યા છે એટલે કોઈ આવ્યું નથી. જેવો મુકુંદાસની કથાનો સમય પૂરો થયો અને ઝટપટ બધું પૂરું કરી અને રામાનંદ સ્વામી જ્યાં આગળ કથા કરતા ત્યાં આગળ ત્યાં પહોંચી ગયા અને જોયું તો બધા એકાગ્ર ચિત્તે રામાનંદ સ્વામીની કથા સાંભળી રહ્યા છે. મુકુંદાસે પણ કથા સાંભળી. રામાનંદ સ્વામીના શબ્દોની એમને અસર થઈ. એમને લાગ્યું કે અહીંયા કંઈક પ્રભુ પ્રાપ્તિ થઈ હોય એવું કંઈક અનુભવાય છે. એટલે કથા પૂરી થઈ પછી મુકુંદાસ રામાનંદ સ્વામીને મળવા માટે ગયા. મળ્યા, આશીર્વાદ આપ્યા, પણ મુકુંદાસની જે ઈચ્છા હતી એ માટે તો રામાનંદ સ્વામીએ ના પાડી કે ભાઈ અમારાથી તો એ થઈ ના શકે. મુકુંદાસે પ્રથમ દર્શને જ કહ્યું કે મને તમારો શિષ્ય બનાવો અને મારી ઈચ્છા છે કે હું આપની પાસે આ પ્રમાણે રહું. ત્યારે
રામાનંદ સ્વામી કહે છે કે તમે તો મોટા મંદિરના મહંતના શિષ્ય કહેવાઓ, અને જો તમને અમે રાખીએ ને તો ગામની અંદર બે પક્ષ પડી જાય અને એ સારું નહીં. મુકુંદાસે કહ્યું તો મારે શું કરવું જોઈએ? તો કે તમે જો મહંતજી રાજી થઈને રજા ચિઠ્ઠી લખી આપે તો પછી અમે તમને સ્વીકારીએ. હરિલીલામૃતની અંદર મુક્તાનંદ સ્વામીનું આખું આખ્યાન આવે છે, એની વધારે ડિટેલ છે. તો એ પ્રમાણે મુકુંદાસ તો આશ્રમમાં જઈ અને પછી એમણે જે બાળપણની અંદર એક કિમિયો અજમાવેલો અને જેમાં એને સફળતા મળેલી એ જ વાત અહીંયા ગોવિંદ ખાતર ગાંડા થયા. ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ જશોદા મૈયા ગોળી ફોડી, ખીલેથી વાછરું મેલા છોડી. એવી રીતે મુકુંદાસે પણ ભગવાન કૃષ્ણની રીત હતી એ જ ગાંડ પણ અહીંયા એણે અપનાવ્યું. અને આ પ્રમાણે જેને કંઈ પાશેર આપવાનું અને પાંચ શેર આપે, ખાલી એક મીંડું વધારી દે. અને એમ કરતાં કરતાં થોડા સમયની અંદર તો આ પ્રમાણે કોઠાર છે ને ખાલી થયા. તુલસીદાસને ખબર પડી એટલે જરા એમને ટળકાવ્યા વઢ્યા, અને એ વખતે એમને જવાબમાં આપ્યું, થાશે કોઠાર નરવા તો જાશું તીર્થ કરવા, કોઠાર ખાલી થશે તો પછી તીર્થ કરવા ચાલ્યા જશું. એમાં શું કે હું તો સતગાંડિયો છું, છ મહિના સુદ વર્તે અને છ મહિના વધ. સુદ પક્ષની અંદર સારા કર્મ થાય અને વધ પક્ષની અંદર તો બધું આવું. તુલસીદાસને આ એક જ પ્રસંગથી ભગવાનની કૃપા ગણો કે એને સમજાઈ ગયું કે આ ખરેખર જેટલો ગુણિયાળ છે ને પણ આવો હશે એટલે જ કોઈ નહીં રાખતું હોય, નહીંતર આવા શિષ્યનો કોઈ ત્યાગ કરે નહીં. છ મહિનામાં તો હજી આ શરૂઆત પ્રારંભ છે ને, આવું જો થયું તો જેમ જેમ પાંચમો ને છઠ્ઠો મહિનો આવશે ત્યારે તો આખો આશ્રમ કોકને આપી દેશે. એટલે પછી એને કહ્યું ભાઈ જા તું જા, તો કે હું એમ ન જાઉં, હું તો જ્યાં જ્યાંથી નીકળ્યો ને ત્યાં એની રજા ચિઠ્ઠી લઈને નીકળ્યો છું, હું આને રજા આપું છું, તું કહેતો હતો એકની બે ચિઠ્ઠી લખી આપું જા. અને તુલસીદાસજી એને લખી આપ્યું. અને પછી આ પ્રમાણે મુકુંદાસ રામાનંદ સ્વામીને મળવા માટે જાય. રામાનંદ સ્વામી તો પ્રાસંગિક ત્યાં આવ્યા હતા, હવે ત્યાંથી નીકળીને બંધિયા ગયેલા છે. ત્યાં આગળ ગયા અને મુકુંદાસે પ્રણામ કરીને રામાનંદ સ્વામીને રજા ચિઠ્ઠી આપી કે તુલસીદાસની રજા ચિઠ્ઠી લઈને આવ્યો છું, હવે તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. મુક્તાનંદ સ્વામીને આપણે મુમુક્ષુ કહીએ છીએ. આ આખ્યાને વધારે ડિટેલમાં મુમુક્ષુતાની વાત કરીએ તો ઘણી લાંબી કરી શકાય. અહીંયા આગળ રામાનંદ સ્વામી હવે એની પરીક્ષા કરે છે. રામાનંદ સ્વામી એમને કહે છે કે જો ખરેખર તમારે અમારા શિષ્ય બનવું હોય તો તમારી યોગ્યતાની અમે પરીક્ષા કરીએ છીએ, તમારી યોગ્યતા થાય પછી અમે તમને સંત તરીકે દીક્ષા આપશું. મુકુંદાસ કહે છે શું આજ્ઞા છે તમારી? અને રામાનંદ સ્વામી આજ્ઞા કરે છે.

તમે મુકુંદાસ તો એક આશ્રમની અંદર જન્મેલા છે અને એમણે ક્યારેય ખેતી કરેલી જ નથી. બંધિયાના જે મૂળદાસ હતા, મૂળુભા દરબાર હતા ને, એમને ત્યાં તમે ખેતી કરો તો પછી અમે તમારું જાણીએ કે વૈરાગ્ય સાચો છે, અને પછી અમે તમને અમારે અમને લાગે ત્યારે અમે દીક્ષા આપીશું. મુકુંદાસ રામાનંદ સ્વામીની આજ્ઞાથી ખેડૂતનો વેશ ધારણ કરી અને મૂળુ ખાચરને ત્યાં આ પ્રમાણે ખેતીનું કર્મ કરે છે. એક મહિનો, બે મહિના, ચાર મહિના, છ મહિના, વર્ષ, બે વર્ષ, બાર બાર વર્ષ સુધી મુકુંદાસ મૂળુ ખાચરનું આ પ્રમાણે ખેતી કર્મ કરે છે. અને બાર વર્ષ પછી વેદની અંદર કહ્યું, બાર વર્ષે એક ઘન પાઠ થાય, વેદનો એક પાઠ થઈ રહે તો બાર વર્ષનું બહુ મહત્વ. બાર વર્ષ સુધી આવી સતત સાધના કરીને ત્યારે રામાનંદ સ્વામીને એમના પર દ્રષ્ટિ પડી અને પછી રામાનંદ સ્વામીએ આ પ્રમાણે એને દીક્ષા આપી અને મુકુંદાસ, મુકુંદાસમાંથી મુક્તાનંદ બનાવ્યા. એ મુક્તાનંદ પછી રામાનંદ સ્વામીના પ્રથમ પંક્તિના સંત થયા. રામાનંદ સ્વામીના આશ્રમની અંદર સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજના આશ્રમની અંદર આવે છે ત્યારે 60 સાધુ હતા. રામદાસ, રામાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આવા 60 સાધુઓની દીક્ષા આપેલી. પરંતુ એ 60 સાધુઓની અંદર મુખ્ય શિષ્ય તરીકે આ મુક્તાનંદ સ્વામી હતા. 7 વર્ષ 1 માસ ને 11 દિવસનું વનવિચરણ કરીને લોજની વાપ ઉપર નીલકંઠ પ્રભુ પધારે છે. સુખાનંદ સ્વામી ત્યાં આગળ જાય છે, પ્રણામ કરી અને વાત કરે છે કે અમારા આશ્રમને પાવન કરો, આપ જો અમારા આશ્રમમાં નહીં આવો તો અમે બધા સંતો આપના દર્શન કરવા માટે આવીશું. સુખાનંદ સ્વામીની વિવેકપૂર્ણ વાણી, સાધુતાની રીત જો દે જણાય, સાધુતા તો આંખથી ઓળખાય. નીલકંઠ પ્રભુએ પણ 7 વર્ષ વનવિચરણ દરમિયાનમાં મઠ મંદિરોમાં સાધુ સંતોને જે 5 પ્રશ્નો પૂછેલા, જીવેશ્વર માયા બ્રહ્મ જે હ, પરબ્રહ્મ રૂપ કહો તે હ. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 જે અનાદિ તત્વ છે એનું તમે વાત કરો તો તમારા આશ્રમમાં આવું. સુખાનંદ સ્વામીએ કહ્યું કે આશ્રમના મુખ્ય સંત મુક્તાનંદ સ્વામીને આ પ્રશ્ન પૂછશો અને મુક્તાનંદ સ્વામી જરૂર આના જવાબ આપશે. મહારાજે આશ્રમના નીલકંઠ પ્રભુએ પ્રવેશ કર્યો અને મુક્તાનંદ સ્વામીએ એનું સ્વાગત કર્યું અને પહેલા જ આ પ્રશ્ન પૂછ્યા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ જે હે, પરબ્રહ્મ રૂપ કહો તે હ. આવી રીતે નીલકંઠ પ્રભુના મુખથી આ 5 અનાદિ તત્વની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીને મનોમન વંદન કરે છે અને ગુરુનો આવિર્ભાવ કરી નીલકંઠ પ્રભુની સામે આ પ્રમાણે 5 પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપે છે. અને 7 વર્ષમાં પૂછાયેલા આ પ્રશ્નનો પહેલી વાર નીલકંઠ પ્રભુને સંતોષનો ઓડકાર આવે છે અને નીલકંઠ પ્રભુના મુખે મુક્તાનંદ સ્વામી સાંભળે છે,

આભાર. આ બે પ્રશ્નો જીયર સ્વામી જેવા મહાન વિદ્વાનોને પણ પૂછેલા છે, પરંતુ કોઈની ચાંચ એમાં ખૂંચી નથી, કોઈ એ પ્રશ્નના જવાબ આપી શક્યા નથી. આપે સંતોષકારક અને સાચા ઉત્તર આપ્યા છે, માટે તમે પણ મોટા સંત છો. એ વખતે મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીની વાત કરે છે, એમના મહિમાની વાત કરે છે, રામાનંદ સ્વામી કોણ છે એ બધી વાત કરે છે. નીલકંઠ પ્રભુની લોજની લીલાઓ છે એ પણ બહુ જ વિસ્તારવાળી છે, અને ઘણા બધા સમય ઘણા બધા પ્રસંગો આપણે એમાં કહી શકીએ. આપણે મુક્તાનંદ સ્વામીના જ ગુણ ગાવાના છે એટલે એ લીલાનો સ્પર્શ ન કરીએ, પણ રામાનંદ નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીને એકવાર એવું કહે છે કે તમે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો. મુકુંદાસ મુક્તાનંદ સ્વામી સમજી જાય છે કે જો રામાનંદ સ્વામી તો અત્યારે કચ્છ ભુજની અંદર છે, અને ત્યાં જો અમને મોકલીશું રખે રે જતા રે. રામાનંદ સ્વામીના આ 60 શિષ્યો સંતો અને પર્વતભાઈ આલસી ઘાંચી મયારામ ભટ્ટ આજે વરિષ્ઠ એ વખતના સૌરઠના હરિભક્તો, અત્યારે જેવી રીતે ગોષ્ઠી થાય છે ને એવી રીતે એ લોકો પણ સાથે કથા પછી મનન ગોષ્ઠી કરતા હશે. એ લોકોએ બધાએ નક્કી કરેલું કે સદગુરુ રામાનંદ સ્વામી સિવાય કોઈ હથેળીની અંદર જો ભગવાનના દર્શન કરાવે કે બતાવે ને, તો પણ રામાનંદ સ્વામી સિવાય કોઈના વિશે આપણું મસ્તક નમવું જોઈએ નહીં. આવી દ્રઢતાવાળા હતા. મુક્તાનંદ સ્વામીએ પ્રથમ દર્શન જ્યારે નીલકંઠ પ્રભુના કહ્યા ને, ત્યારે જ કોણ જાણે કેમ શાકુંતલાએ કહ્યું ને દુષ્યંતને જોઈને, એટલે શકુંતલાએ દુષ્યંતને જોઈને કે મારું મન આ પુરુષમાં કેમ ખેંચાય છે, હું તો એક ઋષિક કન્યા કહેવાઓ અને મારું કોઈ જગ્યાએ મારો આવો વિચાર સુદ્ધા નથી, છતાં મારું મન કેમ આમાં ખેંચાય છે. અને પ્રથમ દર્શને શકુંતલા દુષ્યંતને મનથી વરી ચૂકે છે, એવી રીતે મુકુંદાનંદ સ્વામી પણ નીલકંઠ પ્રભુના પ્રથમ દર્શને જ એને થાય છે કે નક્કી આ એ જ પુરુષ છે જે રામાનંદ સ્વામી કહેતા કે હું તો ડુગડુગી વગાડવા વાળો છું, ખરો ખેલનો ભજવનાર આવશે. પણ આવી જેણે દ્રઢતા કરી હોય કે રામાનંદ સ્વામી સિવાય કોઈને હથેળીમાં ભગવાન બતાવે તો એ માનવા નહીં, એવી જાહેરાત કેવી રીતે કરી શકાય. પણ એ નીલકંઠ પ્રભુને આશ્રમમાં રોકવા માટે સો સો વાના કરે છે, એને સમજાવે છે.

તમે તમારા સંકલ્પો બધું મૂકી દો, રામાનંદ સ્વામીના દર્શન તો થઈ શકે એવું નથી. અને બહુ જ ટૂંકા સમયની અંદર રામાનંદ સ્વામી અહીંયા આવશે. પછી તો આપણે સૌ જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને એક પત્ર લખે છે, અને નીલકંઠ પ્રભુ પણ એક પત્ર લખે છે. ભક્ત ચિંતામણીના 41 અને 42 આ પ્રકરણ પત્રી કહેવાય છે. નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીના આશ્રમની અંદર રહે છે, અને વહેલી સવારે મુક્તાનંદ સ્વામી પણ આ પ્રમાણે ધ્યાન કરી રહ્યા હોય છે. પ્રસંગ પ્રચલિત છે, જાણીએ છીએ. એ દિવસે મુક્તાનંદ સ્વામીએ એક તુંબડી રંગાવેલી અને તુંબડી સુકાવા માટે મૂકેલી, અને આ બાજુ નીલકંઠ પ્રભુ પણ બધાને ધ્યાન યોગાસન શીખવી રહ્યા છે. એ સમયે મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતાં કરતાં એમની વૃત્તિ તુંબડીમાં જાય છે. તુંબડીમાં જવાનું કારણ એટલું બને કે કૂતરું ત્યાં આગળ આશ્રમમાં ફરતું ફરતું આવે છે, અને આ બાજુ ધ્યાન કરતા હતા, પૂજા કરી રહ્યા છે, એટલે ઊભું ન થવું પડે. પણ એના મનમાં વિચાર આવે છે કે કૂતરું જો તુંબડીને અડશે, ચાટશે ને, તો તુંબડી અફડાશે, એથી થશે. એ વખતે નીલકંઠ પ્રભુ મુક્તાનંદ સ્વામીના મનના સંકલ્પ કહી દે છે કે સાધુરામ, દૈવત ધ્યાનમાં વા તુંબી પાત્રમાં. મુક્તાનંદ સ્વામીને નીલકંઠ પ્રભુ પ્રત્યે વધારે અહોભાવ થાય છે. આ અંતર્યામી પુરુષ છે, પણ એના મનની અંદર તો નક્કી છે ને કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને માથું નમાવવું નહીં. એટલા માટે મનોમન એમને વંદન કરે છે. પણ આ પ્રમાણે રામાનંદ સ્વામી છે એ જ ભગવાન છે એવો પોતે પોતાના મનની અંદર વધારે ને વધારે આ પ્રમાણે દ્રઢતા કરતા જાય છે. મુક્તાનંદ સ્વામીની વૃત્તિમાં નીલકંઠ પ્રભુ વૃત્તિ પરોવી, અને એકવાર કહે છે કે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો. ત્યાં કે રામાનંદ સ્વામી તો કચ્છભુજ છે, અહીંયાથી તો હું કેવી રીતે દર્શન કરાવું? ત્યારે નીલકંઠ પ્રભુ કહે છે કે તમે રામાનંદ સ્વામીને જોયા છે? તો મેં તો જોયા જ છે ને. તો કે તમે જોયા ને, તમે છે ને એ ભગવાનનું, તમારા ગુરુનું ધ્યાન કરો, રામાનંદ સ્વામીનું ધ્યાન કરો. મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામી નખથી શિખા પર્યંત ધ્યાન કરતા જાય. અને આપણે કહે ને કે પ્રથમ શિયરીને ચરણે શીશ નમાવું, ચરણથી ચોટી સુધી જે રીતે મુક્તાનંદ સ્વામીની વૃત્તિ જાય ને, એવી રીતે નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીનું વર્ણન કરે, લાઈવ કોમેન્ટ્રી આપે. અને મુક્તાનંદ સ્વામી વધારે પ્રભાવિત થયા કે ખરેખર આ તો રામાનંદ સ્વામી કરતા મોટા છે. અંતર એમનું નીલકંઠ પ્રભુથી રંગાઈ ગયું, પણ બાહ્ય રીતે રામાનંદ સ્વામીને જે એને ગુરુ કર્યા છે એને મોટા માન્યા છે, તો એમાંથી કે હજી ચલિત થયા નથી. પછી તો સમય જાય છે, રામાનંદ સ્વામી આવે છે, અને રામાનંદ સ્વામી આ પ્રમાણે ઓળખાણ કરાવે છે, નીલકંઠ પ્રભુની એમને દીક્ષા આપે છે, ને એ બધું પણ આપણે જાણીએ છીએ. અત્યાર સુધી આ 9 મહિના સુધી રામાનંદ સ્વામીની આજ્ઞાથી નીલકંઠ પ્રભુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહે છે, અને મુક્તાનંદ સ્વામી પણ આશ્રમની અંદર નાનું મોટું જે કામ હોય ને એ એમને સોંપે છે. છાણવા, સીધું વારવું, સાધુ સંતોની કોપીનો ધોવી, યોગાસનો શીખવાડવા, અને ચીલ ગામની અંદરથી ચીભડાની ગાંસડીઓ લાવી, ઘણા બધા લોજના પ્રસંગો છે. મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી નીલકંઠ પ્રભુએ આ બધું કરેલું છે. હવે રામાનંદ સ્વામીએ સહજ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નામ પાડ્યું, અને 1 વર્ષ પછી રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. 1858 કાર્તક સુદ એકાદશીને ઉન્નડ ખાચરના દરબારમાં જેતપુરની અંદર આખો આ પ્રસંગ યોજાઈ રહ્યો છે. આખા પ્રસંગની સંપૂર્ણ જવાબદારી મુક્તાનંદ સ્વામીને સોંપવામાં આવી છે. બહુ સમજવા જેવો પ્રસંગ છે. જે અત્યાર સુધી ગુરુ રહેલા છે ને એ હવે શિષ્ય થવાના છે. અને મુક્તાનંદ સ્વામી પણ, ગુણાદિતાનંદ સ્વામી કહ્યું ને, મુક્તાનંદ સ્વામીની અંદર જે એમના પદમાં લખ્યું છે ને, સબગુણ પૂરણ પરમ વિવેકી. જો ગુણાદિતાનંદ સ્વામી એટલે બ્રહ્મ અને પરબ્રહ્મને છોડીને પૃથ્વી ઉપર ભગવાનનું જો કોઈને બિરુદ આપવું ઘટે ને, તો મુક્તાનંદ સ્વામીને આપી શકાય. એટલે જ મહારાજે લોયાના 17 વચનામૃતમાં લખી ગયું કે ભગવાનને લઈ તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા એમાં ગુણો હતા. આવા મુક્તાનંદ સ્વામી ગુણિયલ હોવા છતાં પણ રામાનંદ સ્વામી હવે પોતાના ઉત્તરાધિકારી તરીકે સહજાનંદ સ્વામીને નિમી રહ્યા છે. અત્યાર સુધી મુક્તાનંદ સ્વામી પણ આશ્રમના મુખ્ય સંત તરીકે જ સેવા આપી રહ્યા છે, પણ હવે એના કરતાં પણ મોટા સંત બનવાના છે સહજાનંદ સ્વામી. એની સંપૂર્ણ તૈયારી મુક્તાનંદ સ્વામી કરે છે. આ ન થઈ શકે, કારણ કે અત્યાર સુધી જે ગુરુ પદે રહ્યા એને પોતા કરતાં નાનો હોય,
અને એને ગુરુ ભાવે હવે સ્વીકારવાના એ શક્ય જ નથી. આ કપડાની અંદર પણ બ્રહ્માનંદ સ્વામી લખ્યું, સંત ભેખલિયા રુદેશ કરે લવલેશ વિચાર ન હોવતા હે, ઘટ ભીતર માહી તો મેલ ભર્યા અરુ બહાર સે તન ધોવતા હે. અંતરની અંદર જો કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન ઈર્ષ્યા આ બધું ભરાયેલું હોય તો આ પ્રમાણે આવું કર્મ થઈ જ ન શકે. પણ મુક્તાનંદ સ્વામી તો મનડા રંગાયા વેના, એ અંતરથી ખરેખર સાચા અર્થમાં એનું મન રંગાયેલું હતું, સાચા અર્થમાં ભગવાનથી જોડાયેલા હતા. અને નીલકંઠ પ્રભુના રામાનંદ સ્વામીના આગમન પૂર્વે અને પછી એક વર્ષ દરમિયાનમાં જે પ્રસંગો બન્યા એનાથી સંપૂર્ણ અભિભૂત થયેલા છે. ઉંડળ ખાચરના દરબારની અંદર બધી જ તૈયારી તેઓ શી કરે છે. અને આ પ્રમાણે સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે ગાદી પદે નિયુક્તિ થાય છે. થોડાક સમય પછી રામાનંદ સ્વામી અંતર્ધાન થાય છે. રામાનંદ સ્વામીના અંતર્ધાન પછી સહજાનંદ સ્વામી ગાદી ઉપર આવ્યા અને 13મા દિવસે અત્યાર સુધી રામાનંદ સ્વામીના બધા શિષ્યો રામકૃષ્ણ ગોવિંદ રામકૃષ્ણ ગોવિંદ એવી રીતે મંત્રનો જાપ કરતા હતા. રામ કૃષ્ણ ગોવિંદ એનો અર્થ સંત સ્વામી સમજાવતા હતા એ રીતે આપણે આગળ જોઈશું. પણ ભજન આવી રીતે થતું, રામકૃષ્ણ ગોવિંદ રામકૃષ્ણ ગોવિંદ રામકૃષ્ણ ગોવિંદ. હવે સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના 13મા દિવસે બધાને કહ્યું કે આજથી આપણે એક દિવ્ય મંત્ર આપું છું એનો જાપ કરવાનો છે. અને એ મંત્ર સ્વામિનારાયણ મંત્ર. મુક્તાનંદ સ્વામી એ મંત્ર પણ સહર્ષ સ્વીકારે છે, સમગ્ર સમાજ પણ સ્વીકારે છે. અને હવે આ પ્રમાણે સ્વામિનારાયણ મંત્રનો જાપ થવા લાગ્યો. ગુરુ રામાનંદ સ્વામીનો વિરહ મુક્તાનંદ સ્વામીને સૌથી વધારે લાગેલો છે, કારણ કે નખમાં એ રોગ નહીં અને રામાનંદ સ્વામી સ્વદેહે અંતર્ધાન થઈ જાય છે, અલોપ થઈ જાય છે. એટલે મુખ્ય શિષ્ય તરીકે વર્ષોથી એમની સાથે રહેવાને નાતે મુક્તાનંદ સ્વામીને વધારે દુઃખ થાય એ સમજી શકાય. એટલે દુઃખ નિવારણ માટે એ વખતે સત્સંગની જમાવટ કચ્છભુજમાં થયેલી અને મુક્તાનંદ સ્વામીનું પણ કચ્છભુજમાં ખૂબ માન આદર સન્માન હતું. એટલે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, જેવો તમને શોક વ્યાપ્યો છે એના કરતાં પણ વધારે શોક કચ્છભુજના ભક્તોને વ્યાપ્યો છે, માટે આપ કચ્છભુજની અંદર જઈ અને શોકનું નિવારણ કરો. અને આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી કચ્છભુજની અંદર જાય છે અને ત્યાં આગળ ભક્તોને આ સત્સંગની વાતો કરે છે અને રામાનંદ સ્વામી સમર્થ હતા આ તે એવી બધી વાતો કરી અને આશ્વાસન આપે છે. અને કચ્છભુજની અંદર સત્સંગ કરે છે તે દરમિયાન એમને સમાચાર મળ્યા કે અહીંયા આગળ તો વર્ણીય સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં સાધક હતા, સાધના કરેલી છે, એમને ખબર છે કે સમાધિ તો કેવી દુર્લભ છે. ભગવાનનું જે દર્શન થવું ને એ એક ક્ષણ પણ થઈ શકતું હતું નથી. આંખ બંધ કરે તો અંધારું દેખાય, ભગવાન જ દેખાય એવું નક્કી નહીં. બળ કીધે હરી નહીં મળે માનો મારું વચન, જન્મ થકી જોગી દેહ દમે જેને સ્વપ્ને નહીં દર્શન. સ્વપ્નમાં પણ ભગવાનની ઝાંખી નથી થતી તો આંખ બંધ કરે અને સમાધિ થાય અને ભગવાનના દર્શન થાય એ તો ક્યાંથી સત્ય હોય. પણ મુક્તાનંદ સ્વામીને મનમાં થયું કે વર્ણી પહેલેથી જ ચમત્કાર બતાવતા આવ્યા છે અને હવે તો એ ગાદી અભિષેક ઉપર અભિષિત થયેલા જ, એટલે એમને આવે એ પ્રમાણે પરચા ચમત્કાર બતાવી રામાનંદ સ્વામીએ વર્ષોથી સ્થાપેલો જે સત્સંગ છે એને ચૂથી નાખશે. અને પરચા ચમત્કારથી જે સત્સંગ થાય ને એ લાંબો ટકે નહીં. એટલે ભુજનું કચ્છનું વિચરણ પૂરું કરી અને મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની પાસે આવે છે. સોરઠની અંદર તો સમગ્ર સોરઠ સમાધિથી હિલોળે ચડેલો અને એને જોયું કે આ તો ખરેખર તમાશાને તેડું ન હોય, આણે તો સંપ્રદાય આખો ચૂચી નાખ્યો છે. અને 5-15 ભક્તોને પૂછ્યું કે આ શું કરે, તો કે સમાધિ, સમાધિમાં શું થાય, તો કે આવી રીતે દર્શન થાય. મુક્તાનંદ સ્વામી જોયું કે આ ખોટું છે, સમાધિ તો શક્ય જ નથી, કે અષ્ટાંગ યોગનું 8મું છેલ્લું ચરમ છે, ચરણ છે, અને એ તો શક્ય જ ન બને. પછી એક બાજુ એકાંતમાં લઈ અને મહારાજને ધીરે રહીને મુક્તાનંદ સ્વામી સાધુત્વની મૂર્તિ હોવા છતાં પણ ગુરુ રામાનંદ સ્વામીએ સ્થાપેલો સત્સંગ ચૂથાઈ ન જાય એ માટે એમના મુખમાંથી પહેલી વાર એક આવા શબ્દો નીકળે છે.

બીજા બધા માનશે પણ હું નહીં માનું. અને મહારાજે કહ્યું કે અમે તો ગુરુ રામાનંદ સ્વામીનું ભજન કરાવીએ છીએ, એની સ્મૃતિ કરાવીએ છીએ, અને એના નામ સ્મરણની સ્મૃતિથી લોકોને સમાધિ થાય છે. એમાં અમે કોઈ પરચા કે ચમત્કાર બતાવતા નથી. મુક્તાનંદ સ્વામીને આ વાત ગળે ઉતરતી નથી. અને પછી તો આ પ્રમાણે ઉદાસીન હોય છે. અને એ ત્યારે સૌરાષ્ટ્રની અંદર સહજાનંદ સ્વામીની સાથે મુક્તાનંદ સ્વામી પણ વિચરણમાં જોડાય છે. ફણીણી ગામની અંદર આ પ્રમાણે સાંજનો સમય છે. ઉદાસ અંતરે નદી કાંઠે બધા નાહવા માટે જાય છે. મુક્તાનંદ સ્વામી પણ ત્યાં આગળ જાય છે. મુક્તાનંદ સ્વામીને બહુ સૂનું સૂનું છે. પર્વતભાઈ પામી જાય છે, મુક્તાનંદ સ્વામીની સાથે રહે છે. અને પ્રસંગ એવો બને છે કે મહારાજ તો સ્નાન કરીને અહીંયા આગળ ગામમાં પાછા આવી જાય છે. મુક્તાનંદ સ્વામી બહિર્ભૂમિ જવા માટે જાય છે અને પાછા ફરતા રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને કહ્યું કે સ્વામી, આટલી પ્રતિતિ કરાવી, આટલી વાર મેં કહ્યું છતાંય ભૂલી ગયા. અને એ વખતે મુક્તાનંદ સ્વામીને ઝબકારો થાય છે. નદીમાં સ્નાન કરી આજુબાજુમાં આવળ બાવળના જે ફૂલો હતા એ લઈ અને નાનો એક હાર બનાવે. આ બાજુ સંધ્યાટાણું થયું હોય છે. અને અત્યાર સુધીનો શિરસ્તો એવો હતો કે રામાનંદ સ્વામીની ગાદી હતી તો એ ગાદી ઉપર રામાનંદ સ્વામીની ચરણ પાદુકા પધરાવવામાં આવતી અને સહજાનંદ સ્વામી બાજુમાં બીજા આસન ઉપર વિરાજમાન થતા હતા. મુક્તાનંદ સ્વામીએ શરીરમાં તો ઉંમરમાં એ મોટા છે, શરીરમાં એ સ્થૂળ મોટા છે, અહીંયા આગળ આવી અને જે હાર હતો એ સહજાનંદ સ્વામીના ગળામાં પહેરાવ્યો અને જાતે જ એમને ઉચકી અને રામાનંદ સ્વામીના આસન ઉપર બેસાડ્યા. અને એ સમયે એમણે પ્રથમ કવિત્વ શક્તિ તો હોય એના અંતરમાંથી એક કાવ્ય પંક્તિ સ્ફૂરી આવી અને સહજાનંદ સ્વામીની આરતી ઉતારી. જે આરતી બાપા કહે છે ને કે જે દિવસથી મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની આરતી ઉતારીને એ દિવસથી સ્વામિનારાયણની જ્યોત આજે પણ ક્યારેય બુજાઈ નથી. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે ને ત્યાં સુધી આ પૃથ્વી ઉપર મુક્તાનંદ સ્વામી એવા અંતરના ભાવથી આ આરતી ઉતારી છે કે અરાઉન્ડ ધ વર્લ્ડ, દુનિયાની અંદર 24 કલાક જય સદગુરુ સ્વામી આરતી ચાલુ ને ચાલુ જ રહેશે. કોઈના ઘરે ટેપમાં તો કોઈના દ્વારા ચાલુ વાલામાં. પૃથ્વીનો જેમ ઓસ્ટ્રેલિયાથી અહીંયા સુધીનો સમયનો પણ ડિફરન્સ, સંતો પણ પધરામણીએ જતા હોય, પૂજન કરતા હોય, ભક્તો પણ વહેલા મોડા નોકરીએ જાય, કોઈને જાગવાનું વહેલું મોડું થાય, તો 24 કલાક દિવસ અને રાત જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે, એ આરતી અદ્યપિ પર્યંત ચાલુ છે. મુક્તાનંદ સ્વામીનું પ્રચલિત પદ આ પ્રથમ પદ છે. અને પછી તો મુક્તાનંદ સ્વામીને પૂર્ણ પ્રતીતિ થઈ એના અંતરમાંથી ઉદ્ગારો નીકળી આવ્યા, જે ઉદ્ગારો પણ એમની જીવન ભાવના છે. આજે મુક્તાનંદ સ્વામીના અંતરમાંથી પહેલા વાર આવા શબ્દો નીકળે, ભ્રમણા ભાંગી રેહો હૈયાની. અને પછી કહે છે કે જન્મ સુધાર્યો રેહો મારો, મારા અંતરની જે ભ્રમણા હતી એ ભાંગી ગઈ. બહુ અદ્ભુત પ્રતીતિના રણકારના આ પદો છે. મુક્તાનંદ સ્વામીનું 2-3 દિવસ આપણે જે જીવન જોઈશું એને લખ્યું જન્મ સુધાર્યો રહ્યો મારો. આ દર્શન આ પ્રતીતિ પછી એમના મનની અંદર થાય કે હવે મારો જન્મ સુધરી ગયો. અને છેલ્લે દિવસે આપણે છેલ્લું પદ એમનું સાંભળીશું. મુક્તાનંદ સ્વામી જ્યારે ધામમાં જાય છે ને ત્યારે પણ છેલ્લું પદ બનાવે છે. અને એ વખતે મુક્તાનંદ સ્વામી ધામમાં જાય એ પદ છે કે સ્વામિનારાયણ ભગવાન ધામમાં જાય છે ને પછી ફક્ત 1 મહિનો મુક્તાનંદ સ્વામી દેહ રાખે છે. 1 મહિના પછી, બરાબર 1 મહિના પછી મુક્તાનંદ સ્વામી પણ દેહનો ત્યાગ કરે છે. ગઢડામાં ગોપીનાથજીના મંદિરમાં મુક્તાનંદ સ્વામી બેઠા છે અને આર્જનાદે મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ, તમે ગયા પછી મને ક્યાંય ગોઠતું ગમતું નથી, મને પણ તમારા બાજુમાં સ્થાન આપો. અને અંતરનો નાદ સાંભળી અને મહારાજ પણ ત્યાં આગળ પધારે છે. મુક્તાનંદ સ્વામી છેલ્લું પદ બનાવે છે, ભલે

જે ભગવાનનું અંતરમાં ધ્યાન ધરતો બધાને કહે છે કે જો ભગવાન મને લેવા માટે આવ્યા છે અને હું હવે મારા દેહનો ત્યાગ કરીને જાઉં છું, ભલે ને પધાર્યા રે ગીરધર ગાજતા, તમે મારી પ્રાર્થના સાંભળી અને પધાર્યા છો તો હવે હું આવું છું. મુક્તાનંદ સ્વામી પોતાના દેહનો ત્યાગ કરે છે. પહેલું પદ જન્મ સુધાર્યો રે મોહ મારો, છેલ્લું પદ ભલે ને પધાર્યા રે ગીરધર ગાજતા. મુક્તાનંદ સ્વામીના જીવનમાં ઘણા બધા એવા આપણે ન સાંભળાય એવા પ્રસંગો છે. આ 3 દિવસ દરમિયાન એ પ્રસંગોનું આપણે પાન કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની

મુક્તાનંદ સ્વામીએ આ પ્રમાણે મહારાજની આરતી ઉતારી. એમના અંતરની અંદર એક પૂર્ણ પ્રતીતિ આવે છે અને મુક્તાનંદ સ્વામી બોલી ઉઠે છે, જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો, ભ્રમણા ભાંગી રે હો હૈયાની, નથી એ વાત કેને કહ્યાની, વીતી હોય તે રે હો જાણે. મને જે પ્રતીતિ થઈ છે એની વાત હું બીજાને શું કહી શકું, પણ આજથી મુક્તાનંદ સ્વામીને મહારાજની વિશે એક અનન્ય ભાવ જાગ્યો. આમ તો મુક્તાનંદ સ્વામીએ શીતળદાસને સમાધિ કરાવી ત્યારે પણ એક પદ તો બનાવ્યું જ હતું, સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ. પણ એ પ્રગટ પુરુષોત્તમની પ્રતીતિ એમને આજે થઈ. ગુરુએ જ્યારે દર્શન આપીને કહ્યું કે અમે તમને નહોતું કહ્યું, અનંત વાર તમને આ સ્વરૂપની ઓળખાણ કરાવી છે અને કહેતા આવ્યા હતા કે હું તો ડુગડુગી વગાડવા વાળો છું, તો મુક્તાનંદ સ્વામીને આ વાત હવે સમજાઈ ગઈ. થોડા સમય પછી મહારાજની સાથે વિચરણમાં એકવાર શ્રીજી મહારાજે સામેથી મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમારા નખ ઉતારી દો. આપણે નખ કાપીએ ને એવી રીતે મહારાજે સામેથી મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમારા નખ ઉતારી દો. મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા ઉંમરમાં 23 વર્ષે મોટા છે. મહારાજે કહ્યું એટલે મુક્તાનંદ સ્વામી એ વખતે નેરણી લઈને, એટલે કે પતલું ચપ્પુ એને લઈને મહારાજના નખ કાપી રહ્યા છે. અને રામાનંદ સ્વામીના કેટલાક શિષ્યો, એટલે કે અત્યારે મહારાજના જે શિષ્યો પર્વતભાઈ, ગોરધનભાઈ, મયારામ ભટ્ટ, આલસી ખાંચી, ચૈતન્યાનંદ, પરમ ચૈતન્યાનંદ સ્વામી, આ બધા પણ ત્યાં બેઠેલા છે. મુક્તાનંદ સ્વામી જે રીતે મહારાજના નખ ભાવથી ઉતારી રહ્યા છે અને આ બધા એના દર્શન કરી રહ્યા છે. નખ ઉતારવાના કાપવાના બંધ થયા અને પર્વતભાઈ સહિત ખુદ મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કહી અને ઊભા થયા. જય સ્વામિનારાયણ તો અત્યાર સુધીમાં ઘણી વાર કહ્યા છે, પણ આજે જે જય સ્વામિનારાયણ કહ્યા ને એનો ભાવ જુદો હતો. આ જય સ્વામિનારાયણ છેલ્લા જય સ્વામિનારાયણ છે, કારણ કે બધાએ સાથે મળીને એવું નક્કી કરેલું છે કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન ન માનવા, અને મુક્તાનંદ સ્વામીને તો મહારાજ પ્રત્યે ભગવાનપણાનો, પૂર્ણ પુરુષોત્તમપણાનો ભાવ થયો. અને જે રીતે નખ કાપ્યા ને એવું લાગ્યું કે એમના હવે મુક્તાનંદ સ્વામી શિષ્ય બની ગયા છે, એટલે બધાએ જય સ્વામિનારાયણ કહ્યા. મુક્તાનંદ સ્વામી પામી જાય છે, બધાને બોલાવે છે, ઊભા રાખે છે, અને મહારાજની એમને જે પ્રતીતિ થઈ છે ને એની જબરજસ્ત વાત કરે છે. અને એ સૌને પણ મુક્તાનંદ સ્વામીના વચને મહારાજની નિષ્ઠા થાય છે. મહારાજ આ પ્રસંગથી મુક્તાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થાય છે. આટલું બન્યા પછી પણ એક દિવસ વહેલી સવારે સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે મુક્તાનંદ સ્વામી વહેલી સવારે પૂજા કરી રહ્યા છે અને પરમ ચૈતન્યાનંદ સ્વામીની પૂજા પૂરી થઈ ગઈ છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કહેવા માટે પગે લાગવા માટે આવ્યા. એ જ સમયે મુક્તાનંદ સ્વામી પૂજા સમેટી રહ્યા છે અને પૂજાની અંદર પ્રસાદીના જે વસ્ત્ર હોય એને પગે લાગી આમ પ્રણામ કરી રહ્યા છે. પૂજાની અંદર એક પ્રસાદીનું વસ્ત્ર હતું કૌપિનનો આડબંધ. કૌપિન બાંધે એની જે દોરી હોય ને એ આડબંધ એટલે દોરી, એનો એક આટલો નાનો ટુકડો મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની પ્રસાદીનો આ કૌપિનનો આડબંધ ટુકડો પૂજામાં રાખેલો. કંઈક એવી સ્મૃતિ હશે, રામાનંદ સ્વામી આપ્યો હશે, અથવા તો ગુરુનો મહિમા જાણી અને ગુરુની હંમેશા સ્મૃતિ થાય, ગુરુના શ્રી અંગે ચડેલું આ વસ્ત્ર કહેવાય, એટલે સાક્ષાત ગુરુનો સ્પર્શ થઈ રહ્યો છે એવી ભાવનાથી મુક્તાનંદ સ્વામી આવી રીતે પગે લાગ્યા. જય સદગુરુ સ્વામી આરતી ઉતારી છે, જન્મ સુધાર્યો કીર્તન બનાવ્યું છે, અને હમણે જ નખ ઉતાર્યા એ થોડા સમય પહેલા જ પ્રસંગથી બધાને આવી પ્રતીતિ કરાવી છે, છતાં એ મુક્તાનંદ સ્વામીના પૂજામાં હજી રામાનંદ સ્વામીની પૂજાનો આડબંધ જોઈ અને પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કટાક્ષની અંદર વાત કહી. અને એ વાત કહી, શિયાળાનો સમય હશે, બાજુમાં સગડી પડી હતી, મુક્તાનંદ સ્વામીએ કોપિનનો આડબંધ લઈ અને આ પ્રમાણે
સગડીની અંદર પધરાવી દીધો, કોઈને આપી દીધો, નાખી દીધો, ફેંકી ન દેતા એને બાળી દેશે. અને બાળી દેશે એટલું જ નહીં, બાહ્ય રીતે તો આપણે જોયું કે ભાઈ કૌપીનનો જે હાડબંધ હતો ને એ બાળી દેવો, બાહ્ય રીતે ત્યાગ કરવો ને એ સરળ છે, પણ અંતરથી વૈરાગ્ય ઉત્પન્ન કરવો ને એ બહુ અઘરો છે. આપણે ઘણી વાર એવા નિયમ લેતા હોઈએ છીએ કે ભાઈ મિષ્ટાન ન ખાવું, મિષ્ટાન ન ખાવું એવો નિયમ લેવો ને સારી વાત છે, ત્યાગ છે મિષ્ટાનનો, પણ અંતરમાંથી મિષ્ટાનની ઉલટી થઈ જવી ને એ વૈરાગ્ય છે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, ગમે તેવો ત્યાગ કર્યો હોય પણ અંતરથી જો વૈરાગ્ય ન થયો હોય તો એ ટકે નહીં. બાહ્ય રીતે આડબંધ માનો કે નાખી દીધો પણ અંતરમાંથી એની ઉલટી ન થઈ હોય તો એ ત્યાગ સાચો નથી. મુક્તાનંદ સ્વામીએ બાહ્ય રીતે તો આડબંધનો ત્યાગ કર્યો પણ અંતરમાંથી જબરજસ્ત એક એમને વલોપાત થાય છે અને એ વલોપાતના એમને 6 પદો બનાવ્યા.

से चांडी के श्री घनश्याम और को जो जपू नाम करले कटारी मेरी जीवा काटी डारी और लोकन की लाज करूं डरू जो न भक्ति चित्त धरो पाव के मध्य मेरे तन को प्रजारियो। अभी अद्भुत बात मुक्तानंद स्वामी पोताना अंतर माथी निकले छे अने सौने प्रतीति थाय छे के मुक्तानंद स्वामी ने महाराज सिवाय हवे बीजा कोईनो भार रह्यो नथी। पूर्ण प्रतीति एमने आवी गई छे। शिवजी महाराज गढ़ामां विराजमान छे, घणा वर्षो वीती गयेला छे। अने एक वार मुक्तानंद स्वामी ने एक बेन हता, एमनुं नाम धनबाई। धनबाई ने वळी शुं सूझ्युं ते ગઢડા આવીને મહારાજને વિનંતી કરે છે કે મહારાજ મારે તો એકનો એક જ ભાઈ છે અને તમે સાધુ બનાવી દીધો છે અને તમારી પાસે તો ઘણા બધા સાધુઓ છે, તો મારી આપને ખાસ વિનંતી છે કે મારા ભાઈ જે સાધુ છે મુક્તાનંદ સ્વામી એને આપ આજ્ઞા કરો તો એ પાછા ઘરે પધારે। મહારાજને પણ મુક્તાનંદ સ્વામીની સાધુતા કેવી છે, મુક્તાનંદ સ્વામીનો વૈરાગ્ય કેવો છે એના સૌને દર્શન કરાવવા હશે। એટલે ધનબાઈની આ વાત મહારાજે કાન ધરી અને મહારાજે કહ્યું કે તમે જો તમારા ભાઈને સમજાવી શકો તો અમે આજ્ઞા આપીએ અને ભલે ઘરે આવે। ધનબાઈએ કહ્યું પણ મહારાજ સાધુ સંતો તો અમારી સાથે બોલે નહીં, અમારી સાથે અમારી સામે જોતા નથી, તો હું વાત કેવી રીતે કરું। મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરીશું કે જેવી રીતે સંતો કથા કરતા એને બાઈઓ પાછળ બેસે અને વચ્ચે પડદો રાખીએ છે, એવી રીતે તમે કથા કરજો અને પડદાની પાછળ મુક્તાનંદ સ્વામી બેસશે। મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી, પરીક્ષા કરી કે તમારા બેન આવ્યા છે અને એમની ઈચ્છા છે આવી રીતે તમને સમજાવવાની, તો તમે ત્યાં આગળ જઈને એમની વાત સાંભળો। મુક્તાનંદ સ્વામી સાધુના નિયમની વાત કરી। મહારાજ કે એ નિયમ તો અમે જ આપ્યા છે, અમે જાણીએ છીએ અને આવી રીતે અમારી આજ્ઞા છે, માટે તમે જાઓ। ઘણીવાર જો ભગવાનનું ભગવાનપણું ન સમજાયું હોય ને તો આવા પ્રસંગે ઘણી મુશ્કેલી થાય, કારણ કે મહારાજે જ નિયમ આપ્યા છે પણ એ જ મહારાજ તોડાવે, ત્યારે જે ખરેખર ધર્મ પ્રધાન હોય ને, સ્વરૂપ નિષ્ઠા ન હોય ને ધર્મ નિષ્ઠા હોય, તો આવા પ્રસંગે મુશ્કેલી થાય। મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં મહારાજનું સ્વરૂપ જાણતા હતા એટલે મુક્તાનંદ સ્વામીએ તરત વચન સ્વીકારી લીધું અને આ પ્રમાણે મહારાજે જ્યાં વ્યવસ્થા કરી હતી ત્યાં જઈને બેઠા અને એમના બાઈ બેન મુક્તાનંદ સ્વામીને કંઈ વાત કરે તે પહેલાં જ મુક્તાનંદ સ્વામીએ ચાર પદ લખી અને એમને આપ્યા અને કોઈના દ્વારા અથવા તો પોતે ગાઈ સંભળાવ્યા। મોહન ને ગમવાને ઈચ્છો માનની, માનની એટલે સ્ત્રી,

જો વળી એક વાત કહું છું અધિક વિવેકની, સાંભળ બેની તારા સુખને કાજ. આવી રીતે અદ્ભુત વાત કરે છે. એક પદ, બીજું પદ, ત્રીજું પદ, ચાર પદ સાંભળી ધનબાઈના અંતરમાંથી જગત અને જગત સંબંધી જે ભાવ, ભાઈપણાનો જે મમત્વ ભાવ હતો એ બધો જ નીકળી ગયો. એમને પણ મહારાજનું સ્વરૂપ સમજાયું અને ધનબાઈએ મહારાજની પાસે જઈને કહ્યું કે મહારાજ હવે મારે ઘરે નથી જવું. મહારાજ કે કેમ ઘરે નથી જવું, તો અમારે શું કરવાનું હે? તો કે હું પણ ત્યાગી થઈ અને આજીવન અહીંયા આગળ જ તમારી સેવામાં રહીશ. એમનો સાચો વૈરાગ્ય ભક્તિભાવ જોઈ અને મહારાજ પછી એમને સાંખ્યયોગી બાઈ તરીકે આજીવન ત્યાં આગળ રાખે છે. આવી મુક્તાનંદ સ્વામીની સાધુતા હતી. મુક્તાનંદ સ્વામીની વાણીનો આવો પ્રભાવ હતો કે જે કોઈ એમને પાછા લેવા આવ્યા હોય એમને પણ તેઓ શી આ રીતે સંસારમાંથી ઉલટી કરાવી શકતા હતા. મુક્તાનંદ સ્વામીની વાણી ગુણાદિતાનંદ સ્વામી કહ્યું કે ગંગાના પ્રવાહ જેવી છે. એકવાર એવું બને છે કે અહીંયા ભાદરાની બાજુમાં જે ભેંસ જાળ છે ત્યાંના મોતી ત્રવાડી એક બ્રાહ્મણ હતા અને રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય. રામાનંદ સ્વામીના સ્વરૂપને એને પ્રતીતિ હતી અને તેઓ શી પણ એવું માનતા હતા કે રામાનંદ સ્વામી સિવાય ભગવાનનું સ્વરૂપ તો કોઈને મનાય નહીં. સહજાનંદ સ્વામી મોટા છે પણ રામાનંદ સ્વામી જેવા તો નહીં જ, આવું મોતી ત્રવાડીના મનમાં દ્રઢ હતું. મુક્તાનંદ સ્વામી ગઢપુરની અંદર, મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન છે અને મોતી ત્રવાડી મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવે છે. મહારાજ ગંગાજળીય કુવે સ્નાન કરી રહ્યા છે અને મુક્તાનંદ સ્વામી ત્યાં પ્રદક્ષિણા પરિક્રમા કરતા હતા અને અક્ષર ઓરડીની બાજુમાં જે ગંગાજળીય કુવો છે ત્યાં મહારાજ સ્નાન કરતા હતા અને સ્નાન કરતા મહારાજનું જે પ્રસાદી જળ આમ ખાળમાં વહેતું હોય ને, તો મુક્તાનંદ સ્વામી ત્યાંથી આમ અંજલિ ભરી અને અંજલિ ભરીને પોતાના માથા ઉપર ચડાવ્યું અને મો મસ્તક આંખ ઉપર એવી રીતે એટલા ભાવથી અડાડ્યું મોતી ત્રવાડિયા જોઈ જ રહ્યા. અને એને થયું કે મુક્તાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંત જેને તો ગોષ્ઠીમાં આપણને આ વાત કરી હતી એમને જ ભગવાનપણાની આવી પ્રતીતિ છે. અને મુક્તાનંદ સ્વામીની આવી ક્રિયા જોઈ અને મોતી ત્રવાડીના અંતરની અંદર મહારાજ પ્રત્યે હજી જે પૂર્ણ ભાવ નહોતો થયો ને એ ભાવ થયો. હરિલીલામૃતની અંદર એક બહુ સરસ વાત લખી છે કે સાધુ અને હરિભક્તોનું વર્તન કેવું હોવું જોઈએ. કુસંગી દેખી સત્સંગી થાય. આપણી ક્રિયા એવી હોય પણ એ ક્રિયા કેવળ ક્રિયા જ, બાહ્ય ક્રિયા જ કામ નથી આવતી, પણ એવું ખરેખર વાણીને વર્તન પણ હોય તો કુસંગી પણ સત્સંગી થાય. મુક્તાનંદ સ્વામી એવા ભક્તિભાવથી મહારાજનું ચરણામૃત માથે ચડાવ્યું અને મોતી ત્રવાડીની નિષ્ઠા થઈ. ખાવું

0: કુસંગી જોઈને સત્સંગી થઈ જાય,
1: વાત કરવાની જરૂર નહીં. આ રીતે મુક્તાનંદ સિંહ મોતી ત્રવાડીની નિષ્ઠા કરાવી. એવો જ એક પ્રસંગ બને છે, બગડના જસા ખાચર હતા
0: એ પણ રામાનંદ સ્વામીના શિષ્ય, અને એમને કોઈ રીતે નિષ્ઠા થાય નહીં, કારણ કે એ શરૂઆતમાં માર્ગી પંથના હતા અને રામાનંદી હતા. એટલે રામાયણની આ પ્રમાણે કથા કરે અને રામથી અધિક કોઈને ન માને. રામ પછી ભગવાન કૃષ્ણનો અવતાર થઈ ગયો, પણ રામ એ રામ, રામવાળા બીજા કોઈનું કામ નહીં એવું અંતરની અંદર દ્રઢ માનતા. અને રામાનંદ સ્વામીને વિશે નિષ્ઠા હતી એનું કારણ કે એમાં રામ નામ આવતું હતું, એટલા માટે રામાનંદ સ્વામીને માનતા હતા. અને રામાનંદ સ્વામીની સાધુતા સારી હતી, પણ રામાનંદ સ્વામીને વિશે જે ભાવ હતો એનું કારણ કે એમાં રામ નામ આવે છે. રામ સિવાય મારું માથું ક્યાંય નમે નહીં, જેમ તુલસીદાસને રામ મિલન રામ ભગવાનને વિશે જેવી નિષ્ઠા દ્રઢતા હતી ને એવી આ જસા ખાચરને છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે તમે બગડ જાઓ અને જસા ખાચરને નિષ્ઠાની વાત કરો. મુક્તાનંદ સ્વામી મર્મગ્ન હતા, એમણે જાણ્યું કે હું જો હું સ્વામિનારાયણ ભગવાનની વાત કરીશ તો આમને બેસશે નહીં. એમણે પણ બગડની અંદર જઈને રામાયણની પારાયણ શરૂ કરી, અને મુક્તાનંદ સ્વામીનો કંઠ અદ્ભુત, કથાની શૈલી સારી, અને રામાયણની ચોપાયો એવી સુંદર રીતે રજૂ કરે, અને ધીરે ધીરે એની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય કહેવા લાગ્યા. એ રામાયણની કથા પૂરી થઈ તે દરમિયાનમાં જસા ખાચરને પણ મહારાજની વિશે અનન્ય નિષ્ઠા થઈ ગઈ. મહારાજ મુક્તાનંદ સ્વામી પ્રત્યે વધારે રાજી થયા. મુક્તાનંદ સ્વામીનું આવું વાણી વર્તન જોઈ અને સત્સંગ પ્રચારાર્થે દરેક શહેર ગામડાઓમાંથી મુક્તાનંદ સ્વામીના મંડળની માગ આવવા લાગી, અને મહારાજે રઘુનાથદાસની ઉપાધિ સમાવવા માટે અને શ્રીપુર અમદાવાદના ભક્તોને વધારે સત્સંગનું સુખ આવે એના માટે મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે અમદાવાદ જઈ અને ત્યાં આગળ સત્સંગ કરાવો. અમદાવાદની અંદર એ વખતે તો કોઈ સ્થાન નહીં, રઘુનાથદાસ અને બીજા બે ત્રણ રામાનંદ સ્વામીના જે શિષ્યો ત્યાં આગળ રહેતા હતા અને મહારાજના વિરોધની બધી વાતો ત્યાં આગળ તો કરતા હતા, પરંતુ મુક્તાનંદ સ્વામીનું મંડળ ત્યાં આગળ ગયું અને દરિયાખાંડના ઘુમ્મટ આગળ જે જંગલી

ચાલ્યા જાય છે, છતાં સંતો ધ્યાનમાંથી ચલિત થતા નથી. આ લોકોને ખૂબ પ્રતીતિ આવે છે, અને પ્રતીતિ આવ્યા પછી એવું બને છે કે સંતોને પોતાને ત્યાં વોરવા માટે, એટલે કે ભિક્ષા લેવા માટે આમંત્રણ આપે છે. અને જેના ઘરે સંતો ભિક્ષા માગવા માટે જાય, એ વખતે તો મહારાજની આજ્ઞા જ છે કે 5 ઘરે ભિક્ષા માગવા માટે જવું. માધુ કરી એટલે ભિક્ષા, 5 ઘરે ભિક્ષા માગવા માટે જવું અને 5 ઘરેથી જે મળે એ જ ખાવું. 5 ઘરની અંદર કોકવાર મળે, કોકવાર ન પડે. ન મળે તો હરિ ઈચ્છાએ હરે ફરે કરે કૃષ્ણ ભજન, ભગવાનનું ભજન એ જ ભોજન. આવી રીતે સંતો દિન નિર્ગમતા હતા. શ્રાવિકોને આવી રીતે સંતો પ્રત્યે ભાવ થયો અને સંતો ભિક્ષા માગવા માટે જતા હતા. એક શ્રાવકના મનની અંદર કોણ જાણે કેમ કંઈક એવો ઈર્ષ્યાના ભાવ રહી ગયેલા, તો સંતોને આમંત્રણ આપે છે કે મારે ત્યાં ભિક્ષા માગવા માટે આવજો. અને એનો ખૂબ ભાવ જોઈ અને સંતો એના ઘરે જાય છે. પરંતુ એને ભાવ નહોતો, પણ અતિ અભાવ હતો. એણે સંતો પોતાને આંગણે આવ્યા એટલે કહ્યું, હું ભિક્ષા આપું એ પહેલાં મારે તમારું પૂજન કરવું છે. એટલે એણે ચંદન ઘસીને તૈયાર કરેલું, પણ એ ચંદનના વાટકાની અંદર કાતિલ ઝેર ભેળવેલું. અને મુક્તાનંદ સ્વામીના કપાળે ચંદનની અર્ચા કરી, અને જેવી ચંદનની અર્ચા કરીને તો બધી ચામડી ઉખડી ગઈ, ખોળ નીકળી ગઈ, એવું કાતિલ ઝેર હતું. સ્વામી તો આ પ્રમાણે એનું માન સન્માન સ્વીકારી અને કોઈ પણ પ્રકારનું કહ્યા વગર ત્યાંથી નીકળી ગયા. જેવા તેઓ પાછા દરિયાખાના ઘુમટ આગળ જ્યાં એમનો ઉતારો હતો ત્યાં આગળ આવ્યા, પણ શરીરે અસહ્ય બળતરા થવા લાગી. મહારાજનું સ્મરણ કર્યું, મહારાજે રક્ષા કરી. બીજું કશું તો થયું નહીં, પણ જે જગ્યાએ ચંદન ચર્ચ્યું હતું ને એ બધી જગ્યાએ ચામડી ઉખરી ગઈ. અને એવું કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી જીવ્યા ત્યાં સુધી ઉનાળાના તાપમાં આ અર્ચા પછી એમને અસહ્ય પીડા થતી હતી. હવે હમણાં તો થોડા સમય પહેલાં જ આવું થયેલું છે, અને એકવાર મુક્તાનંદ સ્વામી આ પ્રમાણે વરતાલ જઈ રહ્યા છે. ગઢડા હતા, ગઢડાથી વરતાલ જવાનું છે. મહારાજ પોતે પણ ગઢડાથી વરતાલ જતા ત્યારે 2 રૂટ પસંદ કરતા હતા. એક ગઢડાથી નીકળી અને સારંગપુર આવે, સારંગપુરથી બરવાળા, આટલો રસ્તો કોમન. બરવાળા આવ્યા પછી એક આ પ્રમાણે બોરું કચ્છનો, એટલે કચ્છું ભાલનો રસ્તો પસંદ થાય, અને બીજો ધોળકા ધંધુકા થઈ અમદાવાદ થઈ અને વરતાલ જવાનું હોય. આ વખતે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીનું મંડળ આ પ્રમાણે સાધુ બધાય સંતો સાથે છે અને વરતાલ જઈ રહ્યા છે. તો બરવાળાથી આગળ નીકળી અને સુંદરિયાણા ગયા. સુંદરિયાણા આગળ ગયા તો ત્યાંના હિમરાજ શેઠ વગેરે, એટલે પૂંજો શાહ અને વનો શાહ બંને જે મહારાજના ભક્તો હતા, અને સુંદરિયાણાના જે ડોસા ખાચર એ પણ મહારાજના અનન્ય ભક્ત હતા, એટલે બધાએ સંતોનું સ્વાગત કર્યું. અને પછી ગામ લોકો પણ આવી રીતે, પહેલાંના સમયમાં એવું હતું કે પગપાળા કોઈ સંઘ નીકળે ને તો એના દર્શન કરવા માટે એને પાણી પાવાની પરબો ખોલતા હતા, તો ગામ લોકો પણ દર્શન કરવા માટે આવ્યા હતા. અને 500 પરમહંસો એક પછી એક હાથમાં માળા લઈ સ્વામિનારાયણનું ભજન કરતા કરતા ત્યાંથી યાત્રા પ્રવાસ આગળ ચાલી રહ્યો છે. મુક્તાનંદ સ્વામીને જ્યારથી ચંદનની અર્ચા કરી ત્યારથી શરીરે ખૂબ બળતરા થતી હોવાથી મહારાજે એમને આજ્ઞા કરી કે તમારે કાન ટોપી પહેરવી. સંતો જે પાઘમાં ટોપી પહેરે છે ને, એ ટોપી અંદર નાખેલી હોય છે, પણ એ ટોપી આવી રીતે જો આમ રાખે ને તો આટલા કાન ઢંકાય, એટલે અહીંયા થોડોક છાંયો ઠંડક રહે. મહારાજની આજ્ઞા હતી. મુક્તાનંદ સ્વામી આવી રીતે ટોપી પહેરતા હતા. આજે સુંદરિયાણાના પાદર જ્યારે નીકળ્યા ત્યારે ગામના 2 જે કુસંગી એટલે કે ગુણભાવી લોકો છે એ બધા દર્શન કરતા હતા ને, એમાં 2-5 જણા એવું બોલ્યા કે આ બધા સ્વામિનારાયણના સાધુ છે, સ્વામિનારાયણના મુંડિયા છે, પણ આ એક બાવો કોક બીજો અંદર આવી ગયો છે. કારણ કે મુક્તાનંદ સ્વામીનો એક માથા ઉપરની ટોપી બીજા કરતાં અલગ પડતી હતી. મુક્તાનંદ સ્વામીએ આ શબ્દ સાંભળ્યા, એમને દુઃખ તો થયું, પણ આગળ ગયા. અને ત્યાંથી આગળ ગયા અને એક બીજા ગામ આવ્યા તો ત્યાં પણ લોકોએ કહ્યું કે બીજા બધા સ્વામિનારાયણના સાધુ છે અને આ એક બાવો છે, આ સ્વામિનારાયણનો નથી. એટલે મુક્તાનંદ સ્વામી માથા ઉપર જે ટોપી પહેરી હતી ને એ ઉતારી દીધી, અને પછી વરતાલ સુધી ટોપી પહેર્યા વગર ગયા. ઉનાળાનો તાપ, અસહ્ય ગરમીને કારણે વરતાલ પહોંચ્યા તે દરમિયાનમાં મુક્તાનંદ સ્વામીને શરીરે ખૂબ તાવ આવી ગયો. મુક્તાનંદ સ્વામીની સેવામાં જે નાના સંત હતા એમણે મહારાજને વિનંતીના સ્વરમાં કહ્યું કે મહારાજ, મુક્તાનંદ સ્વામીને આપે આજ્ઞા કરી છે છતાં ટોપી પહેરતા નથી,
અને ટોપી ન પહેરી એને કારણે આ શરીરની અંદર

બળતરા ઉપડી છે અને તાવ આવ્યો છે, માટે આપ ફરીથી એમને આજ્ઞા કરો. મુક્તાનંદ સ્વામીને મહારાજ બોલાવે છે અને પૂછે છે, સ્વામી તમે કેમ ટોપી પહેરતા નથી? ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, જે ટોપી પહેરવાથી અમે તમારા કહેવાતા હોય અને મારા શરીરને સુવિધા મળતી હોય તો એવી ટોપી મારે પહેરવી નથી. મારે તો એવી ટોપી પહેરવી છે કે જેથી અમે તમારા કહેવાઈએ. પછી જે રસ્તામાં પ્રસંગ બન્યો હતો એ બધો પ્રસંગ કહેવરાયો, કહી સંભળાયો. મહારાજ મુક્તાનંદ સ્વામી ટેક અથવા તો મહારાજના કહેવા માટેની એમની જે લગ્ન છે એ જાણી મહારાજ બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામીને મહારાજ ભેટે છે અને પછી આશીર્વાદ આપે છે, સ્વામી હવે તમે ટોપી પહેરશો ને તો પણ લોકો એવું કહેશે કે આ બીજા બધા બાવા છે અથવા તો સાધુ છે, અને આ જે મંડળ છે ને મંડળના મુખ્ય સંત છે, તમારા માટેની એવી ઓળખાણ કહેશે કે આ મુખ્ય સંત છે, આ બધાથી જુદા પડે છે. તો આવી રીતે મહારાજે આશીર્વાદ આપ્યા. એકવાર ગઢડાની અંદર મુક્તાનંદ સ્વામી વીણા વાદન કરી રહ્યા છે, ખેલાના કાંઠે બેઠેલા છે અને મહારાજના આ રીતે મૂર્તિના પદો ગાઈ રહ્યા છે. અને એ સમયે ત્યાં આગળ કેટલાક અસદગતિને પામેલા જે જીવો છે એ બધા જીવો જાગ્રત થાય છે અને મુક્તાનંદ સ્વામીની સામે આવી અને ઊભા રહી જાય છે. મુક્તાનંદ સ્વામીએ જોયું કે આ બધા કોઈ અસદગતિને પામેલા જીવો છે અને સ્વામીએ જેવું ભજન પૂરું કર્યું અને બધાએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી અમારા સામે દ્રષ્ટિ કરો, કંઈક અંજલિ આપો તો અમારી સદગતિ થાય. મુક્તાનંદ સ્વામી મહારાજનું ધ્યાન ધરી અને એમને મા સ્વામિનારાયણ મંત્ર આપ્યો, એમના પર પાણીની અંજલિ છાંટી એને સદગતિ આપી. સ્વામિનારાયણ મંત્રની અંદર કેવી શક્તિ છે એનો એક પરિચય કરાવ્યો અને સાચા અર્થથી સાચા ભાવથી જો ભગવાનનું મંત્રનું રટણ કરે તો

ભગવાનના મંત્રની અંદર એવો પ્રતાપ છે કે કાળ કર્મ અને એના પણ બંધન છૂટી જાય. અસદગતિને પામેલો જીવ હોય એ સદગતિને પામે. આવી રીતે મુક્તાનંદ સ્વામીએ કેટલાય અસદગતિને પામેલા જીવોની મુક્તિ કરી. હવે મહારાજને મુક્તાનંદ સ્વામીના મંડળને સુરત જવાની આજ્ઞા થાય છે. સુરત એટલે જવાનું થાય છે કે ત્યાં આગળ સત્સંગ કરાવવો થોડો કઠણ હતો. મુક્તાનંદ સ્વામીના મંડળને મહારાજ કહે છે કે તમે સુરત જાઓ. અને ત્યાંના જે ભાલચંદ્ર શેઠ એમનો પણ મહારાજને પત્ર આવેલો કે મુક્તાનંદ સ્વામી જેવા કોઈ સમર્થ સદગુરુ સંત જો અમારે ત્યાં આવે તો આ પ્રમાણે સત્સંગ સારો થાય. મહારાજે આજ્ઞા કરી અને મુક્તાનંદ સ્વામીનું મંડળ સુરત આ પ્રમાણે પહોંચે છે. મુક્તાનંદ સ્વામીની સાથે બીજા 50 સંતો છે. 50 સંતોનું મંડળ લઈ અને સ્વામી સુરત આવ્યા. સુરતની અંદર હજી ક્યાં સંતોને ઉતરવું કોઈ વ્યવસ્થા નથી, અને એક સાથે 50 સંતોનો તો ઉતારો ક્યાં આપવો. પણ બને છે એવું કે ત્યાં સુરતની અંદર અત્યારે જે રામપરા રોડ ઉપર મંદિર છે ને, એ મંદિરની જગ્યાએ એક બહુ જ મોટો બંગલો હતો. અને એ બંગલાને લોકો ભૂતિયો મહેલ કહેતા. મહેલ એટલે બંગલો, ભૂતિયો મહેલ કહેતા. ભૂતિયો મહેલ શા માટે કહેતા? તો એવું કહેવાય છે કે સુરતના એક સુથારની જાન ઘોઘા બંદર તરફ જઈ રહી હતી અને વાણમાં બેસી અને આ બધા જે જતા હતા એમાં બને છે એવું કે દરિયામાં તોફાન આવ્યું અને હોડીની અંદર જે જાનના બધા પેસેન્જરો બેઠા એ હોડી આખી દરિયામાં ઊંધી પડી ગઈ. પરણવા માટે જતા હોય અને એ વિષય વાસનાવાળા જે જીવ એ બધા અસદગતિને પામે છે, એટલે એ જ બધા જીવો અહીંયા આગળ આ જ પોતાનો જે મહેલ હતો ને એની અંદર આવીને વસ્યા. એટલે એ મહેલની અંદર કોઈ ઉતરતું નહીં, એની આજુબાજુ કોઈ ફરકતું પણ નહીં. મુક્તાનંદ સ્વામીનું 50 સંતોનું મંડળ આવ્યું છે, એને ઉતારો ક્યાં આપવો આ ખાલી જગ્યા જોઈ અને ભૂતિયા મહેલની અંદર સ્વામીને ઉતારો આપ્યો. બધા સંતો પણ આ ભૂતિયા મહેલની અંદર રાતવાસો કરે છે. રાતનો સમય થયો અને અસદગતિને પામેલા બધા જે જીવો છે ને એ બધા હાવ હવ હિમ ક્રીમ એવું બધો અવાજો કરવા લાગ્યા. સંતોએ જોયું કે આ તો કોઈ અસદગતિને પામેલા જીવ છે, પરંતુ સંતકુ ક્યાં, કારણ કે તો ભગવાનને આશ્રય જાવેલા છે અને મોતને જેમ કરી કે જીવિત જૂઠું રહે મરવું તે મંગળ જાણે, આવી રીતે દેહને ખોટું કરીને ભગવાનની પ્રસન્નતાથી વિચરણ કરી રહ્યા છે. એટલે સંતોને ડર તો ન લાગ્યો અને સંતોએ સ્વામિનારાયણ મંત્રનો જાપ શરૂ કર્યો. એ

આ પ્રમાણે સ્વામિનારાયણ મંત્રની ધૂન લલકારીને અને બધા જે જીવો હતા ને એ બધા જેટલા બારે નહોતા આવ્યા ને, અસુપ્ત સુસુપ્ત હતા ને, એ પણ બધા બારે આવ્યા. અને મુક્તાનંદ સ્વામી બધાના પર પાણીની અંજલી છાંટી અને કહ્યું, જાઓ બદ્રિકાશ્રમની અંદર અને ત્યાં તપ કરી અને તમારી મુક્તિ થશે. તો આ રીતે ભૂતિયો વાસ જે હતો એમાંથી ભૂતો બધા નીકળી ગયા. હવે તો મહેલ ખાલી થયો, એ મહેલ તો કોઈની માલિકીનો હતો હવે રહ્યો જ નહોતો, કારણ કે કોઈ ત્યાં જતું જ નહોતું. પછી એ સંતો માટે હંમેશ માટે ઉતારા માટે આ પ્રમાણે આપવામાં આવ્યો અને સંતોને પણ રહેવાનું એક સ્થાન થઈ ગયું. મુક્તાનંદ સ્વામીએ ત્યાંના અર્ધેશ્વર કોટવાલ, ભાલચંદ્ર શેઠ આ બધા નામાંકિત ભક્તોને ખૂબ સારો સત્સંગ કરાવ્યો. મહારાજને વિશે અનન્ય નિષ્ઠા કરાવી. મહારાજ મુક્તાનંદ સ્વામીના મંડળના વર્તનથી, મુક્તાનંદ સ્વામીની વાતોથી ત્યાં માહિતગાર થાય છે અને મહારાજ મુક્તાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થાય છે. મુક્તાનંદ સ્વામીનું મંડળ જ્યાં જ્યાં જાય ત્યાં સમાસ કરે છે. એટલે બીજા હરિભક્તોને પણ ઈચ્છા થાય કે મુક્તાનંદ સ્વામી અમારે ત્યાં આવે તો સારું. આગળ જાણ્યું એ પ્રમાણે અમદાવાદની અંદર મુક્તાનંદ સ્વામીનું મંડળ ગયું અને ત્યાં પણ મોટા મોટા સદગ્રહસ્થોને સત્સંગ થયો. હવે મુક્તાનંદ સ્વામી અમદાવાદ અને મેમદાવાદ આ વિસ્તારની અંદર સત્સંગ કરાવી રહ્યા છે. અને અમદાવાદ અને મેમદાવાદની અંદર એક લોલંગર ભાવો હતો, એ મહારાજની સામે પડેલો. કોણ જાણે કેમ મહારાજની સાથે એમને ખૂબ વેર દ્વેષ ભાવ હતો. અને આમી મહારાજે જ્યારે ભુજની અંદર જગજીવન રાવને પડકાર્યો ને, ત્યાંથી એક પત્ર લોલંગરને લખેલો કે અમે હવે મેમદાવાદ અમદાવાદ આવીએ છીએ અને આ પ્રમાણે અમે ડભાણની અંદર યજ્ઞ કરવાના છીએ અને એ યજ્ઞમાં આવવાનું તને પણ અમે આમંત્રણ આપીએ છીએ. બળતું હોય ને એમાં ઘી નાખે તો શું થાય? એટલે લોલંગરને તો આમ સમસમી રહ્યો નથી કે સ્વામિનારાયણ આવે ત્યારે વાત. અને સ્વામિનારાયણની આવવાની રાહ જોતો હતો એમાં મહારાજે મુક્તાનંદ સ્વામીનું મંડળ મહેમદાવાદની અંદર મોકલ્યું. મહેમદાવાદની અંદર મુક્તાનંદ સ્વામી સત્સંગ કરાવી રહ્યા છે અને અમદાવાદ અને મહેમદાવાદ આ બંને વચ્ચે લોલંગર બાવાનો ખૂબ ત્રાસ છે. એની પાસે એવી નાગડા બાવાની જમાત હતી, ચારેય તરફ કાળો કેર વર્તાવતી હતી. પણ મહારાજે સંતોને એવી આજ્ઞા કરેલી કે આપણે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, આપણને કોઈ ગાળું દે, ગાળ દે, તાડન કરે, મારે, તિરસ્કાર કરે, ગમે તે કરે, પણ આપણે સહન કરવું અને એનું સારું થાય એવું ચિંતવન કરવું. એટલે મુક્તાનંદ સ્વામી ને મંડળની અંદર જે સંતો હતા એ બધા લોલંગરની ઘણી બધી ઉપાધિ છે છતાં પણ આ રીતે સહન કરે છે અને કોઈને કશું કાંઈ કહેતા નથી. મહારાજની આજ્ઞા છે, સંતો સત્સંગ કરાવવા માટે જાય છે, હરિભક્તોના ઘરે જાય છે, પણ લોલંગરના જે બાવાઓ છે જ્યાં જ્યાં જાય ને ત્યાં એમને ખૂબ ઉપાધિ કરતા હતા. મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર ઘણા બધા સંતો હતા, એમાં એક કપિલેશ્વરાનંદ સ્વામી પણ હતા. અક્ષરાનંદ સ્વામી એમની વાતોમાં આ પ્રસંગ નોંધ્યો છે કે કપિલે એકવાર શ્રીજી મહારાજ ગઢડાની અંદર સંતોને કહે છે કે પહેલા શરૂઆતના વર્ષોમાં કેવું દુઃખ કષ્ટ પડતું એની કંઈ સ્મૃતિ હોય તો કહો. અક્ષરાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં આ બધા પ્રસંગ આવે છે. અદ્ભુતાનંદ સ્વામી પોતાનો વરતાલનો દુષ્કાળવાળો પ્રસંગ કહે છે, અત્યારે પ્રસંગ હું ડિટેલમાં નથી કહેતો, પણ એ સમયે કપિલેશ્વરાનંદ સ્વામી પણ કહે છે કે મહારાજ અમને પણ એક પ્રસંગ યાદ છે. મહારાજ કે શું પ્રસંગ છે તમારો? તો કે અમદાવાદ મેમદાવાદની અંદર લોલંગર બાવાની જ્યારે ઉપાધિ હતી ને અને બાવાના એલા લોલંગરના બાવાઓ અમને જ્યારે માર મારતા ને ત્યારે અમે છે ને અમે સમસમી રહેતા અને અમને પણ એવી ઈચ્છા થતી કે આને કંઈક બતાવી દઈએ, પણ મુક્તાનંદ સ્વામી અમારી સામે મીઠી દ્રષ્ટિથી જોતા અને તમારી આજ્ઞાની યાદ અપાવતા ને એટલે અમે સમસમી રહેતા. એ સમયે કપિલેશ્વરાનંદ સ્વામી કહે છે કે મહારાજ આપની કૃપાથી મારી તાકાત કેવી છે? એમણે કહ્યું કે 40 મણ બાજરો ભરેલો કોઠી હોય તો એ કોઠીને હું આમ ફૂલની જેમ ફેરવી શકું. 40 મણ બાજરો ભરેલી કોઠી હોય તો એ કોઠીને આમથી આમ મૂકી શકું અને 5 મણનો લાડુ ખાઈ જાઉં એકલો. અને પછી કપિલેશ્વરાનંદ સ્વામી કહે છે કે મહારાજ હું હાથ આમ પોળા કરું અને બાવાઓ જો આમ હાથ પોળા કર્યા ને જે જેટલા અંદર આવ્યા ને આમ ભીસું ને તો 4-4 બાવાઓ એક સાથે શ્વાસ ન લઈ શકે, આવી મારી શક્તિ. અને અંતરમાં આમ એવું થાય કે હમણે કંઈક કરી નાખું, પણ મુક્તાનંદ સ્વામી અમને કહે નહીં, મહારાજની આજ્ઞા નથી, તો આ બધું પણ અમે સહન કરેલું છે,
તો આવા બાવાઓ એમને ઉપાધિ કરેલી છે. એ બાવાઓ સાધુ સંતોને ખૂબ મારતા. મુક્તાનંદ સ્વામી મંડળના મુખ્ય સંત, સંત સાથેના સંતો જ્યારે આવા બાવાઓ આવે ને ત્યારે સ્વામીને રૂમમાં રાખી દે, એનું શું કહેવાય રક્ષણ કરે, ચારેય તરફ સંતો ગોઠવી જાય, પણ મુક્તાનંદ સ્વામીને માર ન પડે એની ખૂબ તકેદારી રાખતા હતા. પણ આ જે લોલંગરના જે બાવાઓ આવ્યા એ બધા બાવાઓએ એવી યુક્તિ પ્રયુક્તિ કરી અને મુક્તાનંદ સ્વામી એક ઘરની અંદર, એક કોઈ બ્રાહ્મણનું ઘર હતું ને ત્યાં સત્સંગ કરી રહ્યા, અને ત્યાં આગળ બાવાઓ પહોંચ્યા અને પહોંચ્યા ને હવે તો કોઈ બીજો ઉપાય જ નહોતો અને મુક્તાનંદ સ્વામીને બાવાઓએ માર માર્યો, ખૂબ માર માર્યો. આપણી ભાષામાં કહે ને તો ઢોરને માર મારે ને એવો મુક્તાનંદ સ્વામીને માર માર્યો. મુક્તાનંદ સ્વામીની આંખોમાંથી લોહી વહેવા લાગ્યું, શરીર આખું લોહી લોહાણ થઈ ગયું અને શરીર ઉપર મારના છોડ આખા ઉઠી ગયા. અને આ વાતની જ્યારે મહારાજને ખબર પડી ત્યારે મહારાજની પણ પ્રકૃતિ ભંગ થઈ અને બ્રહ્માનંદ સ્વામી પણ સાથે હતા. બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે આ વાત જાણીને એટલે મહારાજને કહે છે કે મહારાજ, તમે અત્યાર સુધી દયાની વાત કરી, ક્ષમાની વાત કરી, પરંતુ હવે હદ થઈ જાય છે. આ પ્રસંગનું બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ માટે એક કીર્તન બનાવ્યું અને બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, તમે ક્યાં સુધી હવે દયા રાખશો? અત્યાર સુધી તો ઠીક, પણ મુક્તાનંદ સ્વામી જેવા સંત, જે કીડી જેવા પણ જીવને ન દુખવે એવા સંતને આટલો અને આવો માર? મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી મહારાજને એક કીર્તન લખીને મોકલે છે.

आरो आलस तजो भला होई के इतना मानो वचन हमारो। महाराज ने कहे महाराज तमे आलसू छो, हवे तमारी आलस छोड़ी अने आटलू मारू वचन मानो। आवा जे भोय ने एने तो टीट फोटेट, एने सामे तो एवाज थवू जोवे, अने तमे एनु कंईक रोष कशुक अंतर में धारो, थोड़ोक रोष तो अंतर में धारो, अमारथी हवे रहेवातुं नथी, का पछी अमने आज्ञा करो। महाराज मुक्तानंद स्वामी साथे बीजा पण मंडळनी अंदर घणा एवा संतो हता, એ પણ બધાય સમસમી રહે છે, અને મહારાજ કહે છે કે હવે તો અમે જ આ પ્રમાણે બધી બાજી હાથમાં લઈએ છે। મુક્તાનંદ સ્વામીના મંડળને કહે છે સ્વામી તમે ફરીથી સુરત તરફ વિચરણમાં જાઓ, અને હવે અમે અહીંયા જોઈ લઈએ છીએ। પછી તો મહારાજે એવા જે કાઠી દરબારો હતા ને એને પોતાની પાસે રાખ્યા, જે પટ્ટાદાવ ને તલવારબાજી ને બધું સારી રીતે જાણતા હતા, અને મહારાજની પ્રકૃતિ ભંગ થયો। મહારાજ પોતે મુક્તાનંદ સ્વામીને પેડેલું આ દુઃખ જોઈને એકદમ દ્રવી જાય છે, અને પછી કાઠી દરબારોને કહે છે કે હવે તો જે થવાની હોય ભલે થાય, પણ આ પ્રમાણે લોલંગરને બતાવી દેવું છે। અને પછી તો મહારાજની જ્યારે આજ્ઞાની ઈચ્છા થાય ત્યારે ચાર પાડા ચોકમાં જે હતા અસુરના અધિપતિ, અસુરોના જે અધિપતિ મુખ્ય સરદારો હતા ને એ આમ ચાલ્યા આવતા ને ચોકની અંદર દરબારો, એ ચાર ને તો ત્યાં ને ત્યાં વિંધી દીધા। ચાર પાડા ચોકમાં જે હતા અસુરના અધિપતિ, બીજા ફણેણી ભાગ્યા ભાઈ આપણી પણ આગળ, બીજા તો પછી ડરીને ભાગી જ ગયા, પણ મુક્તાનંદ સ્વામીને આવું એક દુઃખ આવ્યું, અને એ દુઃખને લીધે પછી બીજા સમગ્ર સંત સમાજને સુખ થઈ ગયું, કારણ કે મહારાજે પોતે જ આવી દ્રષ્ટિ કરી। અને આ રીતે બીજા સંતોને જે આ ઉપાધિ થતી હતી એ મહારાજે પણ લાલ આંખ કરી, બ્રહ્માનંદ સ્વામીનું પદ કામ આવી ગયું કે રોષ કશુક અંતર મેં ધારો। મહારાજે થોડોક રોષ અંતરમાં ધાર્યો, અને આ રીતે સંત સમાજને માટે હંમેશનું સુખ કરી દીધું। મુક્તાનંદ સ્વામીનું મંડળ રાજસ્થાન મારવાડમાં જાય છે। સંતોને એવો નિયમ હતો કે ગળું ચીકણું કંઈ ખાવું નહીં। રાજસ્થાનની અંદર ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયેલા છે, અને એક બ્રાહ્મણને ખબર પડી અને એમણે સંતોને પોતાના ઘરે આ પ્રમાણે જમવા માટે બોલાવ્યા। સંતો જમવા માટે ઘરે ગયા, અને સંતોએ પોતાના નિયમની વાત આ બ્રાહ્મણને કહી છે કે અમે કોઈ પણ પ્રકારનું ગળું કે ચીકણું ખાતા નથી। બ્રાહ્મણે કહ્યું કંઈ વાંધો નહીં, હું ખીચડી બનાવીશ, ખીચડી બનાવો તો ખીચડીની અંદર પણ ઘી નાખતા નહીં, અમારો ઘી ન ખાવાનો નિયમ છે। બ્રાહ્મણે કહ્યું બહુ સારું, ખીચડી બની ગઈ। ઠાકોરજીને થાળ માટે જે ધરાવીને એ થાળની અંદર ફક્ત બે છાંટા ઘી આ પ્રમાણે ઠાકોરજીને નૈવેદ્યમાં મૂક્યું, અને ઠાકોરજીનો પ્રસાદીનો થાળ આ ખીચડીની અંદર પાછો મિક્સ કર્યો, ભેળવો, અને પછી સંતોની પંગત સ્વામી નારાયણ નારાયણ નારાયણ સંતો જમવા બેઠા। આત્માનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામીના મંડળમાં છે, અને આત્માનંદ સ્વામી એ વચનની મૂર્તિ કહેવાય, એટલા માટે મહારાજે એકવાર સંતોની સભા ભરાવી છે, અને પછી કહ્યું છે ને જેવા છે આ આત્માનંદ એવા હો તે બોલો મુનિ વૃંદ। આત્માનંદ જેવા છે ને એવા હો તે બોલો। પ્રસંગ એવો બને છે કે મહારાજ વરતાલની અંદર છે અને આ સભા ભરીને બેઠા છે, અને એ સમયે મહારાજ આ પ્રસંગ પણ અદભુતાનંદ સ્વામીની વાતોમાં છે। એ સમયે મહારાજ સંતોને પૂછે છે તમે હરિભક્તો પાસેથી પોતા માટે કંઈ ન માગ્યું હોય એવા ઊભા થાવ। એક સંત ઊભા થાય છે કે મહારાજ મેં આજ દિવસ પર્યંત કોઈ જ કાંઈ વસ્તુ માગી નથી। મહારાજ એમની સામે જોઈને કંઈક બેસી જાઓ। પેલા સંત કે મહારાજ મેં કંઈ માગ્યું નથી। મહારાજ કે તમે પીપળાવને પાદર સોય દોરો માગ્યો હતો કે નહીં? સ્થાન અને પેલું કહેવાય ને પ્રૂફ સહિત મહારાજ બતાવે છે। સંત બેસી ગયા અને કહ્યું હા મહારાજ મારું કપડું ફાટી ગયેલું અને એ વખતે મેં સીવવા માટે મંગાવેલું। પછી તો મહારાજે સંતોને ચપ્પુ સોય દોરો જીવન જરૂરિયાતની આ બધી વસ્તુ રાખવાની મહારાજને આજ્ઞા જ આપી। એ પ્રસંગ પછી મહારાજ સંતોને કહે છે કે જેવા હોત પછી સંત જેવા છે આત્માનંદ એવા હોત એ બોલ। પછી આત્માનંદ સ્વામી ઊભા થાય છે અને કહે છે મહારાજ મેં કોઈ વસ્તુ માગી નથી। મહારાજ પ્રમાણ કરે છે અને પછી કહે છે જેવા છે આત્માનંદ એવા હોતે બોલો મુનિ વૃંદ। આ પ્રસંગ બની ગયો છે, એ આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ મુક્તાનંદ સ્વામીના મંડળમાં છે। અને અહીં આગળ સંતો જ્યારે ખાવાની શરૂઆત કરી
અને આત્માનંદ સ્વામીએ પણ એક કોળિયો મોઢામાં મૂક્યો અને એને ઘીની ગંધ આવી, સુગંધ આવી. અને મારવાડના સંત હોય, મારવાડી ભાષામાં બોલ્યા કે અનીડો ઘી ગંધાય છે. અનીડો એટલે સંતો, સંતો ઘીની આમાં ગંધ આવે છે અને મહારાજની આજ્ઞા નથી માટે ઘી ખવાય નહીં. આ મોઢામાં આવેલો કોળિયો કોઈ જૂટવી લે ને એવી ખરેખર પરિસ્થિતિ થઈ. સંતો તો મુક્તાનંદ સ્વામીની સામે આમ એકદમ દીન વચને જોઈ રહ્યા, ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા, શું કરવું. મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં મહારાજના મર્મગ્નિ સંત છે. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, એ મર્મગ્નિ સંત છે. સંતોની આ પરિસ્થિતિ પામી અને મુક્તાનંદ સ્વામી કહે છે કે ખીચડીમાં ઘી નાખ્યું નથી, મહારાજને ધરાવેલો પ્રસાદીનો જે થાળ છે ને એમાં ઘી નાખેલું છે, માટે સંતો બધા જમી જાઓ અને આજ્ઞા લોપવાનું જે કંઈ દુઃખ થશે કે પ્રાયશ્ચિત થશે ને એ મહારાજની આજ્ઞાથી હું કરી લઈશ, પણ બધા જમી લો. સંતોને શ્વાસ નીચે બેઠો. હાશ, મુક્તાનંદ સ્વામી બહુ મધ્યમવર્તી માર્ગ અપનાવ્યો. સંતો બધા જમી લે છે અને જેવા મહારાજની પાસે ગઢડા સંતોનું મંડળ ભેગું થાય છે, મુક્તાનંદ સ્વામી સામેથી મહારાજને વાત કરે છે કે મહારાજ આવી રીતે અમારાથી એક ભૂલ થઈ છે અને આવી રીતે પ્રસાદીનું ઘી અમારાથી ખવાયું છે, તો જે કંઈ એનું પ્રાયશ્ચિત હોય એ અમે કરીએ. ત્યારે મહારાજ કહે છે કે આત્માનંદ સ્વામી જે ટેક, એના કરતાં તમારી જે સત્સંગની લાજ છે ને એ ચડી જાય છે અને તમે સંતોને સાચવા એ બદલ અમે તમારા ઉપર વધારે રાજી છીએ. મહારાજ મુક્તાનંદ સ્વામીના આ પ્રસંગથી આ પ્રમાણે રાજી થાય છે. બીજો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે એકવાર નાના નાના સંતો બપોરના 4 વાગ્યા પછીના સમયની અંદર આ પ્રમાણે કંઈક ભૂખ્યા થયા હશે અને ભૂખ્યા થયા તે ફરતા ફરતા કોઠારમાં ગયા. અત્યારે તો કોઠારમાં જાય ને તો કોઠાર ભરેલા છલકતા હોય, એ વખતે તો કોઠારમાં પણ કઈ હોય જ નહીં. તે છતાંય સંતોને થયું કે કદાચ કંઈક હોય તો, અને હોય તો શું હોય, ટાઢા રોટલાના ટુકડા પડેલા હતા પણ એ પણ મીઠા લાગે ને. માણસ જ્યારે ખૂબ ભૂખ્યો થાય ને ત્યારે એ પણ એને મીઠું લાગે, મિષ્ટ ભોજન લાગે. અને માણસ તૃપ્ત થઈ ગયો અને પછી એને મિષ્ટ ભોજન આપે, વૃથાત તૃપ્તસ્ય ભોજનમ, તો એ ભોજન એને કંઈ સુખ ન આપે. તો સંતોએ રોટલાના ટાઢા ટુકડા જે પડ્યા હતા ને એ લઈ અને એમ ખાવા લાગ્યા અને એવામાં મુક્તાનંદ સ્વામી ત્યાં આગળથી પસાર થયા. સંતોના કોઈના મોઢામાં કોઈના હાથમાં રોટલાના ટુકડા છે અને પટોપટ નીચે પડી ગયા. મુક્તાનંદ સ્વામીની આવી સાધુતા હતી, એની સાથે એવો કડપ પણ હતો, એનું વર્તન પણ એવું હતું કે બીજા કોઈ વર્તનની બારે પગ ભરી શકે નહીં. મુક્તાનંદ સ્વામી જોયું કે સંતોના હાથમાંથી રોટલા અને મોઢામાંથી રોટલાના ટુકડા પડી ગયા છે, પ્રસંગને પામી અને મુક્તાનંદ સ્વામીએ તરત જ કીધું કે અમને ભૂખ લાગી છે, કંઈક હોય તો લાવો ખાઈએ. સંતો રાજી થઈ ગયા અને કંઈક વાહ, મુક્તાનંદ સ્વામી આવી રીતે સંતોને સાચવી લેતા. સુરતની અંદર મુક્તાનંદ સ્વામીનું મંડળ હતું ને, ત્યારે એક સાધુ એમની સાથે મંડળમાં ફરતા હતા અને સાધુને કંઈક વાસના ઉપડી, એને ઈચ્છા થઈ કે મારે ઘરે જતું રહેવું છે. મુક્તાનંદ સ્વામી એને સમજાવ્યા અને પછી કહ્યું કે હમણે નહીં, અને આપણે સુરતથી જઈએ ને પછી જજો. મુક્તાનંદ સ્વામીએ હરિભક્તોને કહીને 70 દિવસની રસોઈ ગોઠવી દીધી અને પેલા સાધુને દરરોજ નવું નવું આ તે જમાડે વાત કરે. 70 દિવસ પછી સ્વામીએ પેલા સાધુને પૂછ્યું કે હવે તમારી શું ઈચ્છા છે, કે સ્વામી મારા અંતરમાંથી જે વાસના હતી, મારા અંતરની અંદર જે વિકાર અને વિચાર હતા, આપે પ્રસાદી મને જમાડીને એ દિવસથી નાશ પામી ગઈ છે. આ પ્રસંગ મહારાજે જાણ્યો ત્યારે પણ મહારાજ ખૂબ રાજી થાય છે. હવે એકવાર એવું બને છે કે મહારાજ સંતોની સભાની અંદર બધાને પોતાની વિશેષતા પૂછે છે કે તમારી શું વિશેષતા છે, તમારી શું વિશેષતા છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ કોઈ માર કરતો આવતો હોય, ગમે તેવો ખીજાયેલો હોય ને, તો પણ આપની કૃપાથી મારી પાસે આવે ને તો એનો ક્રોધ ઓસરી જાય. અને ગઢડાની અંદર આવો પ્રસંગ બને છે કે નાગડા બાવાની જમાત આવે છે અને હાથમાં ચીપિયા ને ત્રિશુળ ને ભાલા ને આ બધું લઈને કાલી રોટી ધોલી દાલ, કાલી રોટી ધોલી દાલ, આવું કરતા કરતા આશ્રમ દાદાના દરબારની અંદર પ્રવેશ કરે છે. મહારાજે જાણ્યું કે આમાં તો આ બધા ખૂબ વેગમાં આવી રહ્યા છે અને એમણે કહ્યું કે અમારા મંદિરના મુખ્ય મહંત આ છે, એમને તમે જઈને વાત કરો. મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ તેનું સ્વાગત કર્યું અને કહ્યું પધારો પધારો વૈકુંઠનાથના પાર્ષદો.
સન્માન કોને નથી ગમતું, એવું કહેશે ને કે પ્રશંસા છે ને એ તો ખુશામત તો ખુદાને પણ પ્યારી, પ્રિય વાક્ય પ્રદાન એને સર્વે તુષ્યંતિ જંતવઃ. કોઈ પણ વ્યક્તિને મધુર વચને બોલાવે પણ કુમાર સંભવની અંદર કે હિતમ મનોહારી વચમ સદુર્લભમ, સૌથી અઘરું આ જ છે કે કોઈને પ્રિય વાક્યથી સાચા અર્થમાં હૃદયથી સન્માનવું, માન આપવું ને એ અમાની માન દહ માન્ય. પોતાના અંતરમાં માન ન હોય ને એ જ બીજાને સન્માન આપી શકે છે, માન આપી શકે છે. મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં એવા સંત હતા, એટલે એણે તો અંતરથી ગયું, પધારો પધારો વૈકુંઠનાથના પાર્ષદો, અને પાર્ષદો તો ફૂલીને ઢોલ જેવા થઈ ગયા. હા, આપણે વૈકુંઠનાથના પાર્ષદો છીએ, જે આમ ત્રિશુળને ભાલા ધમધમ કરતા આવતા હતા ને એ શાંત થઈ ગયા. અને પછી અમારે તો કાલી રોટીની ધોલી દાળ રસોઈ જોવે છે. મુક્તાનંદ સ્વામી કે એમાં શું, તમે જે માગો એ આપીશું. આટલું કહ્યું એનો ક્રોધ શાંત થઈ ગયો. દાદાના દરબારની અંદર તો મહારાજની આજ્ઞાથી નિત્ય નવી રસોઈઓ અને આવું બધું થતું હતું. એ દિવસે કંઈ એવી જ રસોઈ હશે, એ બધાને જમાડે છે. પણ સ્વામી જે બોલેલા ને કે કોઈ માર માર કરતો આવતો હોય તો અમારા દર્શન કરે તો એને શાંતિ થઈ જાય, એવું મુક્તાનંદ સ્વામીનું પવિત્ર જીવન હતું. તો એમના જીવનની અંદરથી કેટલાક આવા જે વિશિષ્ટ ગુણો છે આપણે પણ અપનાવીએ. સ્વામીના જીવનની અંદર એવી સાધુતા હતી, એવો મહારાજે મધ્યના 27ના વચનામૃતની અંદર પૂછ્યું ને કે સ્વામી અમારે તો 1,00,000 રૂપિયાનું નુકસાન થાય તો એ ક્રોધ ન આવે, અને તમારે ક્રોધ આવે એનું શું, તમારે ક્રોધ ન આવે એનું શું કારણ છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ એક તો સાધુતાનો માર્ગ, બીજું મહારાજનો મહિમા, ભગવાનનું મહાત્મ્ય જાણીએ છીએ, એને કરીને અમને પણ ક્રોધ આવતો નથી, અને કદાચ ક્રોધ આવે ને તો એ ક્રોધ જાજો સમય સુધી ટકતો નથી. મોટા પુરુષના જીવનની અંદર, બાપાના જીવનની અંદર પણ આપણને આવું જોવા મળે છે કે સ્વામીશ્રીના જીવનની અંદર આજી ઉગ્રતા પણ કોકવાર આપણને દેખાય ને, પણ એ પોતા માટે નથી હોતું, પરંતુ એ છેલ્લાના 14ના વચનામૃતમાં લખ્યું ને એવા જે મોટા સંત એને બાહ્ય દ્રષ્ટિએ વર્તવું ને એ તો અનંતને સુખજી અને જળભરત જેવા કરે. એટલે એમનામાં આવું હોતું નથી, પણ બાહ્ય રીતે એમને અપનાવવું પડે છે, સ્વીકારવું પડે છે. અને બાહ્ય રીતે વર્તે એટલે કે આપણે જે રીતે વર્તીએ છીએ એવું વર્તે ને, ત્યારે બીજાને ઘણો સમાસ થાય છે અને આવી ઊંચી સ્થિતિ પણ પ્રાપ્ત થાય છે. તો મુક્તાનંદ સ્વામીના જીવનના કેટલાક પ્રસંગો અત્યારે આપણે જોયા, બાકીના પ્રસંગો એમના જીવનના આવતીકાલે આપણે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

0: Oh, sa, kayang re, rat ne divas, to apne satsang karo keve. બધાને ઉત્સાહ તો છે જ, ના નથી. પણ એ પહેલાં તો તમે અક્ષરધામ ના મુક્તો છો, નહીં તો આ ક્યારે બને નહીં. લપસની ભૂમિ આવેલા તો ક્યાંય ને ક્યાંય જતા રહે. પણ આ સત્સંગને નાતે મા બાપ સંસ્કાર એને લીધે બધા સત્સંગમાં રહ્યા છે, અને સત્સંગ તમે કાયમ કરતા રહો એ પ્રાર્થના. કેમ કે સત્સંગ છે ને બહુ મોટી વસ્તુ છે. બીજું બધું મળે. મહારાજે કહ્યું કે અનંત મા બાપ કર્યા છે. દરેક જન્મમાં એક મા બાપ તો હોય, અનંત મા બાપ કર્યા છે. અને બીજી બધી હાથી ઘોડા બીજી બધી સાહેબી આપણે ભોગવી છે. પણ મહારાજે કહ્યું કે સત્સંગ મળવો દુર્લભ છે. જેને સત્સંગ મળ્યો એ આપણને લાગે કે આ સત્સંગ બાળકની રમત લાગે છે, બાળકની રમત નથી. આ ઉપર ઉપરથી દેખાય બાળકની રમત લાગે, પણ જો ઊંડા ઉતરો તો આપણે ભદ્ર સ્વામીએ બધી વાત કરી કેટલા ઊંડા ઉતરે અને કેટલું બધું સંશોધન કરે. બધા શાસ્ત્રોમાં વાત પડેલી છે, અક્ષરને બધા શાસ્ત્ર એમને વાત કરી. એટલે આપણે કંઈ આ ખૂણાનું ખેલ નથી. અને આ જાહેરમાં હમણાં 2 દિવસ પહેલાં પરમ તત્વ સ્વામીએ એક પુસ્તક લખ્યું છે, એ પણ આ વિદ્વત જગતમાં અને બધા બધું લખાય છે. એમાં અંદર બધી મહારાજની વાત, મહારાજના નિયમો અને આપણે ફિલોસફી તત્વજ્ઞાન એ બધું અંદર સંક્ષિપ્તમાં બહુ સારી રીતે લખ્યું છે. અને અંગ્રેજી વાંચનારા એને જે દુર્લભ હતું બધું આપણું સાહિત્ય એ બરાબરનું પીરસાશે અને બધું કામ થશે. ટૂંકમાં આપણો સત્સંગ ખૂણાનો ખ્યાલ નથી. હવે વિશ્વના ફલક ઉપર આવી ગયું છે અને બધા ખૂણામાં નવખંડ ધરતીમાં હવે સત્સંગ ચાલે છે, બોલાય છે. એટલે એ બહુ મોટી વસ્તુ છે. સત્સંગ નામ પણ બહુ મોટી વાત. આપણે અનંત જન્મથી ભટકે છે, અનંત જન્મથી જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ, અને હવે ફૂલ સ્ટોપ આવ્યું છે. હવે આ મહારાજ સ્વામીનો જોગ થયો એટલે, અને એ આપણા જેવા થયા અને આપણે ઉપર અનહદ કૃપા કરી. નહીં તો સત્સંગ મળે નહીં. આપણા પ્રયત્નથી તો સત્સંગ થાય જ નહીં, બિલકુલ નહીં. એટલે મહારાજ સ્વામી પૃથ્વી પર પધાર્યા અને અમને પોતા જેવા થયા, આપણા જેવા થયા, અને આપણને આ સત્સંગનો લાભ મળી રહ્યો છે. પણ સત્સંગ મારા અનંત જન્મના સાધનો, જેટલા સાધનો કર્યા એના સારરૂપે સત્સંગ વસ્તુ મળી છે. દેખાતું નથી. આમ જેમ જેમ આપણે ઊંડા ઉતરીએ એમ સમજાય. ઉપર ઉપરની વાત નથી, પણ જો ઉપર ઉપરથી પણ ઘણો લાભ આવે. ઉપર ઉપરથી કેટલો આનંદ હોય છે. કારણ કે આ ભગવાન પ્રગટ છે એને લીધે આપણે આનંદ થાય છે. પણ ઊંડા ઉતરીએ જેમ જેમ તો બહુ અંદર સમજવાનું છે, અને સમજીએ એટલે એનો જે આનંદ આવે એ તો ગજબનો કહે. જેમ જેમ જો મહારાજના વખતમાં અને ત્યાર પછી આ બધા હરિભક્તોને કેટલી મુશ્કેલી હતી, આર્થિક સામાજિક કૌટુંબિક બધી જાતની મુશ્કેલીઓ, પણ એમાં સ્થિર રહ્યા છે, ડગ્યા નથી, નિષ્ઠા છોડી નથી, નિષ્ઠાના ભોગે કોઈ વસ્તુ કરી નથી. એટલે એ જ બતાવે છે કે આ વસ્તુ શું છે. આપણને જે આ જગતમાં સ્થિર રહેવું ને એ બહુ મોટી વાત છે. બેલેન્સ્ડ જીવન, બેલેન્સ કોઈ નથી રહી શકતું. મહારાજના સ્વામીના જ્ઞાન વગર કોઈ રીતે આ બેલેન્સ જીવન થાય નહીં. થાય તો જો અત્યારે આપણને ગમે એટલું જ્ઞાન ધ્યાન હોય તો એને ગધેડો કહેવામાં આવે, બધું સરી જાય, બધું જ્ઞાન ધ્યાન બધું ઉડી જાય એક જ શબ્દમાં. પણ જે આપણા હરિભક્તો ગમે એટલી મુશ્કેલીમાં પણ સ્થિર રહી શકાય એ બતાવે. ગીતામાં જે લખ્યું છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ, એવા આપણા હરિભક્તો પણ એના જેવા જ સ્થિત પ્રજ્ઞા હતા. એ બહુ મોટી વાત કરીએ તો કોઈને મનાય નહીં, પણ મહારાજને તો ચિંતા જ નથી અને હરિભક્તોને ચિંતા નથી. એ તો પોતાને નિષ્ઠા ભગવાનમાં જોડાયેલા છે અને પોતે ભજન ભક્તિ કરી શકે સારી રીતે, એ જ એટલું જ હતું છે. બીજા જાણે ના જાણે કોઈ વસ્તુ જ નથી. એટલે સત્સંગ ખરેખર તો જ્યારે આપણે સ્થિર રહીએ, અને પછી તો પછી સત્સંગ સમજાય. સત્સંગ એમને ના સમજાય, આપણી સ્થિરતા રહે પછી સત્સંગની વાત ઉગે, મોક્ષની પ્રાપ્તિની વાત ઉગે, પછી ખરેખરી મજા આવે. અને એવા સત્સંગ મહારાજના વખતમાં હજારો એકાંતિક ભક્તો થયા છે, અતિ નિર્વસનિક થઈને કોઈ જાતની ઈચ્છા કર્યા વગર ભગવાનમાં જોડાયા અને ભગવાનમાં સ્થિર રહ્યા. અને એવી પરંપરા, મહારાજે ધ્યાની હતા, જ્ઞાની હતા, તપસ્વી હતા, અંતરયામી હતા, વચનસિદ્ધ હતા, બધા જ હતા. બધી જાતના પુરુષો સત્સંગમાં હતા, પણ મહારાજે નિષ્ઠાવાળા હોય એને નંબર આપ્યો કે નિષ્ઠા મોટા મોટું સાધન છે. બીજું બધું તો ઠીક, પણ નિષ્ઠા હોય એને કાંઈ બાકી રહે નહીં. ગુણાતીતાન સ્વામી પણ કહ્યું, જેને નિષ્ઠા થઈ તેને સર્વે થઈ રહ્યું, એને કાંઈ કરવું રહ્યું નથી. જો નિષ્ઠા, અને નિષ્ઠામાં વધારો થાય જેટલો બધા એટલા બધા દોષ અને જગત ખરતું જાય. અને ખરેખર નિષ્ઠા થાય ભગવાન સિવાય કાંઈ રહે નહીં. એટલે એવું આપણું જ્ઞાન છે, આવું બધું ઉપર ઉપર દેખાય એવું નથી. ઊંડા ઉતરીએ, આ સંતો બધા ઊંડા ઉતરે છે, આ પ્રવચનો કરે એ ઊંડા ઉતર્યા છે, એમને બધું ખબર છે કે આ શું વસ્તુ છે. તો જે ઊંડાણથી આ સત્સંગ થાય ક્યારે છૂટે નહીં, ક્યારે છે ગમે એટલું એને હલાવે કરે પણ સત્સંગ છૂટે નહીં. એટલે એવો સત્સંગ છે, એટલે આપણે આ સત્સંગ આ માર્ગે ચાલ્યા છે. ના બધા બાળકો છે, બાળ મંડળ છે, એ બધા મુક્ત છે. બધા આગળ જતા આ લોકો કાર્યકર થશે અને કેટલું જ્ઞાન રેલાવશે અને બધું. 15 વર્ષમાં તો બધું આપણું સ્ટેન્ડર્ડ બહુ ઊંચું આવીએ, એટલે ઊંચું તો છે જ, પણ વિદ્વત જગતમાં જેને અંગ્રેજી માધ્યમ છે એના માટે દરવાજો ખુલશે. બાકી તો મહારાજના વખત મહારાજ પધાર્યા ત્યારથી જ બધું ખુલું ગયું છે અને સર્વોપરી પ્રાપ્તિ તે વખતથી જ છે. પણ હવે આ બીજાને લાભ મળશે એવા સત્સંગ, એટલે સત્સંગ જેવું તેવું નથી. સત્સંગની કિંમત બહુ છે. સત્સંગ આપણે ઉપર ઉપરથી કરીએ તો સત્સંગ છૂટી જાય, પણ સહેજ ઊંડા ઉતરીએ એટલે એના માટે જરા આપણે તાત્વિક દ્રષ્ટિ રાખીને આપણા સાહિત્ય છે એમાં બધું ઘણું બધું આવી જાય, એ સાહિત્યનું વાંચન કરીએ અને એમાં બધું ઘણું બધું જ્ઞાન થશે, આપણી દ્રઢતા થશે, ઉપાસનાની નિયમનની દ્રઢતા થશે. અત્યારે તો તમારા પોતાના બળથી નિયમ પાડો છો, પણ પછી જ્ઞાન થશે તો સહેજે પડાશે નિયમ, સહેજે જરૂર નહીં પડે. એટલે એવું બધું છે, એટલે આ સત્સંગ દ્રઢ કહીને રાખજો. અમારા દેશમાં છે ને, દેશમાં બંડી હોય એની નીચે બંડી હોય અને એની અંદર ખિસ્સું હોય, તો ખિસ્સામાં પૈસા મૂકે અને ચાલતો હોય બસમાં હોય ગમે હોય તો એ 15-15 મિનિટ હોય સહેજે હાથ જાય, એને કહેવું ના પડે આમ જાય પછી. તો જે એવી કે સત્સંગ દ્રઢ કહીને રાખજો, પેકેટ પોકેટમાં છૂટી ના જાય, લપસી ના જાય, કાણું ખીસું હોય નીકળી ના જાય, એ તો સત્સંગ દ્રઢ કહીને રાખજો. એ જ પ્રાર્થના.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનો 76મો, ક્રોધી ઈર્ષ્યાવાળો કપટીને માનીનું. સ્વામિનારાયણ હરે. સંવત 876ના પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીનો દિવસ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનજી મહારાજ પોતાના ઉતારણ વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. મહારાજની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. બીજા બધા હોય પણ સ્પેશિયલ મોટા મોટા સાધુ કેટલા હતા. અને શ્રીજી મહારાજે વાત કરી તેમની આગળ શ્રી મહારાજે વાર્તા કરી, મોટા મોટા સાધુ આગળ વાર્તા કરી. બીજા તો નાના મોટા હોય બરાબર છે, પણ મોટા મોટા સાધુ બધા બેઠા હતા અને તેમની આગળ મહારાજે વાર્તા કરી. ક્રોધી, ઈર્ષ્યાવરો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. જો મહારાજને કોની સાથે બને છે, જે આવા હોય એની સાથે તો બને જ નહીં. ક્રોધી, આપણે તપાસવું જોઈએ કે મારે ક્રોધ છે તો નંબર આઉટ. ઈર્ષ્યાવાળો, ઈર્ષ્યા છે કોઈની ઉપર, ઈર્ષ્યા છે તો આઉટ. કપટી છો તો આઉટ. અને માની, એ 4 અને માની તો સર્વોપરી કહેવાય. માની તો ક્લાસ જ નથી આ સત્સંગમાં. માની જે હોય એની ક્લાસ જ નથી. આઉટ, આઉટ, આઉટ. ક્રોધી, ઈર્ષારો, કપટીને માની ચાર પ્રકાર જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય, બહારની તો વાત નથી, હરિભક્ત આપણે બેઠા છીએ એમાંના જ જે હરિભક્ત હોય, તો પણ તે સાથે મારે બને નહીં. બીજા સાથે તો ક્યાં લેવા દેવા છે, જે આશ્રમ આશરો નથી અને એની રીતે કામ કરે. પણ હરિભક્ત હોય, આ ચાર પ્રકારના દોષ, એકે દોષ અંદર હોય, તો તે સાથે મારે બને નહીં. તો આપણે તપાસ કરવું, તો પ્રયત્ન હોય તો પણ મોટી વાત છે, એ તો ઘણાને ખબર જ ન પડે શું ક્રોધ, શું ઈર્ષા, શું કપટ ચાલે જ રાખે. આવન જાવન વર્ષોથી સત્સંગ કરતો હોય, સત્સંગી હોય, સંત હોય, તો પણ આ જો ચાર મહિલા હોય, પ્રયત્ન હોય તો બરાબર છે, પ્રયત્ન હોય કે આ દોષ ઉટાડવા માટે પ્રયત્ન હોય તો મહારાજ કંઈ રહેમ કરે. પણ બિંદાસ મનસ્વી રીતે આમ ફૂલ્યો ફાટ્યો ફરે, એ સત્સંગ ભલે આવે જાય, મોટેરો કહેવાતો હોય બધા, પણ તો મહારાજની આગળ એ ના ફાવે. તેમની આગળ શ્રીજીમાં વાર્તા કરી છે, ક્રોધી, ઈર્ષારો, કપટીને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. હવે ભગવાન સાથે બને નહીં તો શું ધાર્યું? શું ભગવાન શ્રીજી મહારાજ, સર્વોપરી ભગવાન, એ ક્યાં અને આપણે ક્યાં? આપણે કાદોમાં ખતપતતા અને ભગવાન સાથે મેળ, કેટલી મોટી વાત! જે જેની ઉપર કોઈ સત્તા નથી એ એમની સાથે મેળ પડે. અને જો આપણે આવા ધંધા કરીએ તો મહારાજ કઈ રીતે આપણને નભાવે? તો આપણા પ્રયત્ન હોવા જોઈએ, તો મહારાજ આપણી દ્રષ્ટિ કરે. પ્રયત્ન જ ના હોય અને ફૂલ્યો ફાટ્યો ફરતો હોય, મનસ્વી રીતે કરતો હોય, તો મહારાજ એ જ કે એની સાથે અમારે બને નહીં. બને નહીં એટલે તો થઈ રહ્યું ને, કેવા ભગવાન અને આપણે કેવા કાદોમાં ખતપતતા, એ સાથે બને. મારે કંઈ આટલું જ, આ દોષો ટાળવા પ્રયત્ન કરતો હોય તો મહારાજ એકની સાથે બને. અને કામી તો મારે કોઈ કાળે વિશ્વાસ જ નથી, તે સત્સંગી છે. અને કામી માણસ હોય મારે કહે કે એ તો અમારે વિશ્વાસ જ નથી, કે જે સત્સંગી છે તો એ અમારે વિશ્વાસ થાય નહીં. અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે. જો એને જાણ પણ હોવું જોઈએ મારામાં આ દોષ છે, અને પ્રયત્ન પણ કરતો હોય ભક્તિ ભજન સ્મરણથી આ દોષને ટાળવા માટે પ્રયત્ન કરતો હોય તો બરાબર છે. પણ પ્રયત્ન જ કરતો ના હોય તો બાકી આ બને નહીં. પ્રયત્ન કરતો હોય તો બરાબર છે. અને કામી તો સત્સંગ હોય તો વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય. હવે બીજી વાત કરે છે મારે, પંચવર્તમાનમાં તમારે પંચવર્તમાન છે, અમારે સાધુને પણ પંચવર્તમાન છે, એમાં પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, સંપૂર્ણ બધું પાળતો હોય બધું. અને ગમે તે અવચનના ભીડામાં ભચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાઈને અમારા ગમતમ રાખીએ તો પણ કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં એવો હોય તે પાકો સત્સંગી છે. હવે સત્સંગીમાં નંબર પહેલાં તો પડે. તમે કોણ? સત્સંગી. સત્સંગી તો એક કંઈ લક્ષણ ના હોય એ સત્સંગી કહેતા હોય. પણ જે પાકો સત્સંગી કોને કહેવાય કે પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય, બધું સાર ધાર બધું નિયમ પાળતા હોય જે આપણે એને પણ અને એનું મનગમતું મુકાવે. મનગમતું મુકાવે તો બહુ મોટી વાત છે. સ્વામીએ ગુણાતીતાન સ્વામી કહ્યું, કરોડો જન્મ આપણે લીધા પણ તન મનનું ધાર્યું કરીએ છીએ. હવે મનનું ધાર્યું તો ખબર ના પડે અને મનનું ધાર્યું થઈ જાય તો જો આવી રીતે કોઈ વાતે ખોટ ન પડતો અને એનું ગમતું મુકાઈને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત કોઈ તો મૂંઝાય નહીં. તમારે કહે એ પાકો સત્સંગી કહેવાય. એવો હોય તે પાકો સત્સંગી. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેરી હેત થાય છે. આવા હરિભક્ત હોય તો આપણને બધાને ગમે, તો મહારાજને ગમે એમાં શું નવાઈ છે. તો એવો જે હોય પાક અમથા અમથા આમ કરીને એ ભગવાન છેતરા એવા નથી. ગલી પચ્ચી કરે એવા છે ભગવાન છેતરા એવા નથી મહારાજને. અને આ વર્તમાન તો આપણા આપણા પોતાના લાભ માટે છે આ રીતે. અને તમે ભગવાનની સમીપે ખૂબ ખેંચાયા કરો આ વર્તમાન હોય તો. અને આ વર્તમાન અને સહેજાનંદી વર્તમાન, સહેજાનંદ મહારાજ એ બીજા તો ઘણા બધા કડક સાધનો કરતા હોય, ઊંધે માથે લટકતા હોય ને એ મહારાજે માન્ય નથી. મહારાજ જે સીધું સાધું જે આપણા લાભમાં છે, ભક્તિ કરતા આપણા લાભમાં છે, આ વર્તમાન સહેલા છે. એટલે એ રીતે મહારાજે કહ્યું કે જો અમારા આવી રીતે જો રહે તો પાકો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજ જ હેત થાય છે. આપણને હેત થાય તો ભગવાન થાય એમાં તો શું નહીં. તો આવા હરિભક્ત હોય ખરેખર જે આપણે બધા હરિભક્તો છે બેઠા છે અને જેના વર્તમાન ચોખ્ખા હોય નિયમ ધર્મ હોય તે સહેજ જ બધાને ગમે. તો ભગવાનને ગમે એમાં તો કઈ વાત છે. તો આવા ભક્ત થવું મહારાજના નિયમ સહેજાનંદી નિયમ, બીજા બધા બહુ કડક નિયમ હોય એની વાત નથી, એ નથી. જે મહારાજે બતાવેલા મહારાજે જે નિયમ બતાવેલા છે એ નિયમમાં રહે. અને એ નિયમ તો સહેલા છે જે સમજી અને ભક્તિભાવ હોય. તમારે જેટલો ભક્તિભાવ હોય એટલો આ નિયમ પાડવામાં સહેલું પડે. ને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. ભગવાન તો બધા પર હેત કરે, જીવ પ્રાણી માત્ર બધા. પણ ભગવાન તો સ્વભાવ જ છે હેત કરવાનું. પણ આવા હોય જે આવા આવી રીતે વર્તતા ન હોય તો મહારાજ હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. પરાણે હેત કરવા મારા તો સ્વભાવ છે હેત કર, અને ખૂબ માથું મારીને હેત કરાવી પણ થાય ઉથડકીને પાછું હટે મન. અને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે અને અમારી એ જ પ્રકૃતિ જે આપણે આપણા બધા કહીએ ને કે મારો સ્વભાવ આવો છે, મારો સ્વભાવ હોય છે. મહારાજે કહ્યું કે અમારી એ જ પ્રકૃતિ છે. જો મનુષ્ય મહારાજની પ્રકૃતિની ક્યાં વાત છે, તો ભગવાન છે, એ તો બધાથી પર છે. પણ તોય મહારાજ મનુષ્ય રૂપે આવ્યા છે, તો મહારાજે આવી રીતે વાત કરી કે મારી તો એ જ પ્રકૃતિ છે જે, અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એ પરિપૂર્ણ ભક્તિ હોય. ભક્તિ નહીં, પૂર્ણ ભક્તિની પરિપૂર્ણ ભક્તિ, એટલે બધી રીતે એક શ્રીજી મહારાજને જ વશ, અને મહારાજને જ મહારાજ ધ્યાન ભજન સ્મરણ અને બધું જ કરતો હોય, એટલે અતિ નિર્વાસનિક થઈને ભગવાનની પૂજા ભક્તિ કરે એની વાત છે. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય, તે ઉપર જ, તે ઉપર ઉપર જ હેત થાય છે. બીજા માટે બીજા હોય ભલે હોય, પણ અમે હેત થાય નહીં. ઇતિ વચનામૃતમ, એ રીતે પ્રથમનું 76મું વચનામૃત થયું.

जो कीर्तन आराधना चालू रहे जो योगी अरे प्रमुख साईं महाराज सर्वोपरि भगवान ना सर्वोपरि संत था केव डंको वगाड़ो अने दरेक ने स्मृति एमनी थाय कई कई कई प्रसंगों उभा थाय अने बापा नो एक तमे याद आवे એનું કારણ છે. સંતો તો બધા ઘણા હોય પણ સ્વામી બાપાએ જે ભગવાન સાથે અખંડ તાર જોડ્યો હતો એવું આ ભાગ્ય બને. બીજા ભજન ભક્તિ એકાંતિક ભક્તિ કરે સેવા કરે ભક્તિ પણ ભગવાન સાથે એક તાર રહેવું હંમેશા અખંડ એમની એમનામાં એ જ પોતે થઈ ગયા હોય એવી રીતે આપણે બાપાએ સુખ આપ્યું છે અને દરેકને સ્મૃતિ રહી છે અને સ્મૃતિ આપણને ઘૂંટતા રહેવું યાદ કરતા રહેવું આ બધું એક જ છે. મહારાજથી લઈને બધા સદગુરુ સંતો ગુણા

बने से अपनी साथे ये याद रखो अने कम के एवं संत छे एवं संत परम पवित्र संत जने झूठो ना जड़े एवं या संतो आप बदा ने याद करिए पण आ विशिष्ट आपणे आत्मसात करी लेवानी वात अने एवा संतो ये प्रमुख साहेब महाराज खास स्मृति रात दिवस करी अने आ कीर्तन आराधना छे एमना निमित्ते छे अने बधुं खास आपणे ઘૂંટી લેવું અને બધું પુનઃસ્મૃતિ કરવી એ વિસારીને અંત સમય આ જ કામ આવશે. આ બધી સ્મૃતિઓ કંઈક પણ અમને સાંભળી આવે તો આપણને અખંડ ભગવાન સાથે તાર થઈ જાય એટલે એ નિમિત્તે આપણા ખાસ સ્મૃતિ તો બધી ઘણી બધી છે, ના હોય એવું બને જ નહીં, પણ યાદ કરવું પડે નહીં તો ભૂલી જાય. સ્વામીએ વાતમાં કહ્યું છે કે મહિમા સમજાય છે અને વળી ભૂલી જવાય છે, માટે 100 વાર ખોટું પછી યાદ રહે. એટલે અને આ જ બીજું બધું જગતનું જે કંઈ હોય બધું ભૂલી જવાનું છે બધું, અને આ એક જ અને અનંત જન્મથી બધું જે કર્યું છે એ ભૂલાઈ ગયું છે ભગવાનની દયા, અને આ જન્મનું બધું ભૂલી ગયું. પણ પ્રમુખ સાહેબ મહારાજ, યોગી આપા શાસ્ત્રી મહારાજ, એમને જેને જેને જે સ્મૃતિ હોય એ કડે ધાર આપણે રાખી, કેમ કે એ જ બ્રહ્મ સ્વરૂપ છે સ્મૃતિઓ, એટલે આપણે એ રાખવાનું છે. સદાનંદ સાંઈ મહારાજ.

શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય વિષાદ યોગની ગઈકાલે આપણે વાત કરેલી. અર્જુનને જે મોહરૂપી રોગ લાગુ પડ્યો એ મોહના નિરસન માટે શ્રી કૃષ્ણ ભગવાને આ ભગવદ્ ગીતાનો પ્રારંભ કરેલો છે. હવે એના દ્વિતીય અધ્યાયની અંદર અર્જુનને લાગુ પડેલા રોગનું ઔષધ એ કૃષ્ણ ભગવાન એને બતાવી રહેલા છે. માણસના જીવનની અંદર મોહ ક્યારે વ્યાપે છે કે જ્યારે એને અજ્ઞાન હોય છે ત્યારે એના જીવનની અંદર એને મોહ ઉત્પન્ન થતો હોય છે. તમે જોતા હશો કે ઘણી બધી ગાડીઓની અંદર પ્લાસ્ટિકના સફરજન, પ્લાસ્ટિકની દ્રાક્ષના ઝુમખા એ લોકો લટકાવતા હોય છે. મોટા માણસોને જ્ઞાન હોય છે કે આ પ્લાસ્ટિકના દ્રાક્ષને સફરજન છે, તો ગમે તેટલી ભૂખ લાગી હોય તો પણ એનું મન એને ખાવા લલચાતું નથી. પરંતુ બાળકને એનું અજ્ઞાન હોય છે તો પેટ ભરીને ખાઈને ગાડીમાં બેઠો હોય તો એ ઝુમખું લેવા માટે પોતે તરાપ મારશે, કારણ કે એને અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી મોહની એ ઉત્પત્તિ થતી હોય છે. આપણને દોરડાનું અજ્ઞાન હોય છે એટલે એની અંદર સાપની ભ્રાંતિ થાય છે, પરંતુ જ્યારે દીવો કરીએ અને ખબર પડે કાં તો દોરડું જ પડ્યું છે, તરત જે અંતરમાં મોહ વ્યાપેલો, ભય વ્યાપેલો એ નીકળી જાય છે. એમ

0: અર્જુનને પણ આ જે મોહ લાગુ પડ્યો છે અને એ પોતે શસ્ત્રો મ્યાન કરીને બેસી ગયેલો છે, હવે એને બેઠો કરવા માટે એનો જે આ મોહરૂપી રોગ એને કૃષ્ણ ભગવાન એ દૂર કરી રહેલા છે. તમે જુઓ તો જેમ અર્જુનના સંબંધીઓ સામેની સેનામાં હતા, એમ કૃષ્ણ ભગવાનના પોતાના સંબંધીઓ પણ એ કૌરવોની સેનામાં હતા, છતાં પણ કૃષ્ણ ભગવાન એ અર્જુનની જેમ શોક સંવિગ્ન માનસ થયા નથી, અર્જુનની જેમ કૃષ્ણ ભગવાનને મોહ લાગુ પડ્યો નથી, પરંતુ અર્જુન પોતે એની અંદર સપડાયો. એનું કારણ શું? અર્જુન અને કૃષ્ણની દ્રષ્ટિમાં ફેર છે. ભગવાન પોતાની દ્રષ્ટિ હવે અર્જુનને આપી રહેલા છે. બધા માણસોની પાસે આંખો તો હોય છે, પરંતુ દ્રષ્ટિ બહુ ઓછા માણસો પાસે હોય છે. આંખો હોવાથી આપણી પાસે દ્રષ્ટિ હોય એવું માની લેવાની કોઈ જરૂર નથી. આંખો હોય છતાં પણ ઘણી વખત એ માણસને દ્રષ્ટિ નથી હોતી. તો એ દ્રષ્ટિ કે જેને કારણે એ જીવન જીવતા આપણને આવડે, એ દ્રષ્ટિ કે જેને કારણે કદાપી હતાશા નિરાશા આપણને ઘેરી ન વળે, એ દ્રષ્ટિ કે જેનાથી આપણો મોહ જવળ દૂર થાય, એ દાન હવે અર્જુનને કૃષ્ણ ભગવાન એ કરી રહેલા છે. બે જ્ઞાન આ ગીતાના બીજા અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને આપે છે. પહેલું તો એને જગતને જોવાની દ્રષ્ટિ શીખવાડે છે. અર્જુનને મોહ કેમ વ્યાપેલો તેના કારણની અંદર એક કારણ હતું સ્વજનો પ્રત્યેની આસક્તિ. પોતાના સ્વજનો પ્રત્યેની આસક્તિને કારણે અર્જુનને મોહ લાગુ પડેલો, તો એ સ્વજનો પ્રત્યેની આસક્તિને દૂર કરવા માટે કૃષ્ણ ભગવાન એને સાંખ્યનું જ્ઞાન આપે છે. એટલે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એ સાંખ્ય યોગ તરીકે ઓળખાય છે. તો એ જગતને જોવાની દ્રષ્ટિ એ કૃષ્ણ ભગવાન અર્જુનને આપે છે અને એને સમજાવે છે કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના, કે તને એવું લાગે છે કે આ મારા સગા સંબંધીઓ છે અને હું એમને મારીશ એટલે મારી અધોગતિ થશે, પરંતુ હે અર્જુન, આ જે બધા તને ભૂત પ્રાણી માત્ર અત્યારે દેખાઈ રહ્યા છે, આથી 50 વર્ષ 100 વર્ષ પહેલાં એ કોઈ હતું નહીં, અત્યારે તને બધું દ્રષ્ટિગોચર થાય છે અને 50-100 વર્ષ પછી તું એમને નહીં હણું તો પણ એમાંથી કોઈ રહેવાના નથી, કારણ કે આ જગત છે એ નાશવંત છે, એ આગમાં પાઈનો અનિત્યા. આ જે કંઈ જગતના વિષયો પદાર્થો આપણને દેખાય છે એ બધા અનિત્ય છે અને એ બધા નાશવંત છે, આવી એક સાંખ્યની દ્રષ્ટિ અર્જુનને ભગવાન આપે છે. સાંખ્ય અને સંખ્યા ભારતના ઋષિઓએ વિશ્વને આપેલી આ બે ઉત્તમ ભેટો છે. સાંખ્યનું જ્ઞાન પણ ભારત તરફથી વિશ્વને મળ્યું છે અને સંખ્યા એટલે કે ઝીરોનું જ્ઞાન એ પણ ભારતના ઋષિ વૈજ્ઞાનિકોએ એ વિશ્વને આપેલું છે. તો જગતને જોવાની દ્રષ્ટિ એ હવે કૃષ્ણ ભગવાન આ અર્જુનને પોતે શીખવાડી રહ્યા છે અને એમાં એમણે પોતે વાત કરી કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે તસ્માદ પરિહાર્યર્થે તત્ર કા પરિદેવના, કે આ દુનિયાની અંદર જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થયું છે એનો જન્મ પણ નિશ્ચિત છે, એની અંદર તારે કશો શોક કરવાની જરૂર નથી. આવી રીતે આ જગતનું એક જ્ઞાન અર્જુનને પોતે ભગવાન અત્યારે સમજાવી રહેલા છે. માણસ માત્ર આ બધું જુએ છે કે આ સંસાર અનિત્ય છે, એ સંસાર એ પોતે ધીમે ધીમે સરતો જ હોય છે, પરંતુ એને ઘણી વખત મનાતું નથી હોતું. આપણે પણ બધા આ જગતને નાશવંત જોઈએ છીએ, પરંતુ એને જોવાની આવી એક દ્રષ્ટિ એ સંત કે ભગવાન થકી એ આપણને પ્રાપ્ત થતી હોય છે. અને આ સમજણ જ્યારે માણસના જીવનમાં દ્રઢ થાય ને, ત્યારે સંસારમાં રહેવા છતાં પણ એના અંતરની અંદરથી મોહ ટળી જતો હોય છે, એના અંતરની અંદરથી આસક્તિઓ ખરી પડતી હોય છે. આપણને બાંધે છે કોણ? અંદરમાં પડેલી આસક્તિ. એને કારણે એ મનુષ્યના જીવનની અંદર એ મોહ ઉત્પન્ન થતો હોય છે. તમે જુઓ તો ટપાલી હોય છે, એ પોતાના ઇસ્કોતરાની અંદર, પોતાની બેગની અંદર એ લગ્નની કંકોત્રીઓ અને મરણના કાગળો બધું લઈને પોતે ફરતો હોય છે, પરંતુ એ ટપાલીને એ લગ્નની કંકોત્રીઓ લઈને જવાનો આનંદ નથી હોતો અને એ મરણના કાગળોને કારણે એને કોઈ શોક પણ નથી થતો, પરંતુ એ ટપાલી જઈને કોકના ઘરની અંદર એ લગ્નની કંકોત્રી આપશે, તે ઘરમાં બધો આનંદ છવાઈ જશે, એ ઘરની અંદર બધા રાજી રાજી થઈ જશે કે ચલો આપણે સંબંધીના લગ્નમાં માલવા જવાનું થયું, અને બાજુના જ ઘરની અંદર કોઈક કોઈકના મરણનો કાગળ આપશે, એ ઘરની અંદર શોક છવાઈ જશે કે ઓહો આપણા એક સંબંધી આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. હવે એના એ જ કાગળે ટપાલીના હાથમાં હતા, પણ ટપાલીએ પોતે હર્ષ પણ નથી પામતો અને શોક પણ નથી પામતો, પણ સામેવાળાના ઘરની અંદર જેવો કાગળ ગયો એ ઘરની અંદર આનંદ થઈ ગયો અને ઘરની અંદર શોક છવાઈ ગયો. એનું કારણ શું? એનું કારણ કે મનુષ્યને એ આસક્તિ વળગેલી છે. એ ઘર બધા આપણે માનીએ છીએ કે આ સ્વજનો મારા છે, આ સંબંધીઓ મારા છે, એ જે મમત્વ, એ મમત્વની બુદ્ધિ એ આપણને ઘણી બધી તકલીફ કરતી હોય છે. અર્જુનને પણ તકલીફ એને કારણે ઊભી થયેલી. એટલે ભગવાન એને સમજાવે છે કે જે કંઈ આપણને આ બધું દેખાય છે એ બધું ક્યારેય અને કાયમ આપણી સાથે એ રહેતું નથી, માટે એમાંથી એ તું બહાર આવી જા. નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતા દિલ દુઃખ થાય છે. મમતા જો મનમાં ન હોય તો દિલ દુઃખ ન ધરે કોઈ. તો આપણના આપણા જીવનની અંદર દુઃખ આપણને ક્યારે આવે છે, મોં આપણને ક્યારે એમ વળગે છે? તો નિજનું કરી જે મનાય છે. આપણને કોઈ વસ્તુ આપણી મનાય કે આ મારી વસ્તુ, આ મારા સંબંધી, આ મારી જગ્યા, અને એનો જ્યારે ક્ષય થાય ને ત્યારે પછી દુઃખની શરૂઆત એ જીવનની અંદર થતી હોય છે. જ્યાં સુધી મારાપણાની બુદ્ધિ આપણને નથી હોતી ત્યાં સુધી એ કોઈ શોક આપણને નથી થતો. સ્વામી શ્રી ઘણીવાર રમૂજની અંદર વાત કરતા હોય છે કે રસ્તા ઉપર કોઈ અકસ્માત થયો હોય અને એની અંદર કોઈ છોકરો મરી ગયો અને આપણને સમાચાર મળે કે આ છોકરો ટ્રકની અંદર અડફેટ મારીને મરી ગયો, તો આપણે શું કહીએ? માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ ને કે આવી રીતે છોકરાને કે રખડતા મુકાતા હશે. અત્યારે તો લોરીઓવાળા ગમે તેમ ચલાવતા હોય છે. બધું ધ્યાન માતા પિતા રાખવું જોઈએ. આવી બધી આપણે વાત કરીએ, પરંતુ પછી ખબર પડે કે ભાઈ એ તો પોતાનો છોકરો હતો, તમારો છોકરો એ અડફેટ મારીને મરી ગયો, તો આપણી કેસેટ તરત બદલાઈ જાય કે ટ્રકવાળાએ ધ્યાન રાખવું જોઈએ ને કે છોકરો તો નાનો છે, બિચારા એને ખબર ના હોય કેવી રીતે રસ્તો ક્રોસ કરવો, પણ ટ્રકવાળો તો જોતો હતો ને. તરત જ આપણને એ દુઃખ શરૂ થઈ જાય છે. તો એક જ ક્ષણ પહેલા પરિસ્થિતિ જુદી હતી, બીજી ક્ષણે બદલાઈ જાય છે. કારણ કે આ આસક્તિ આપણી અંદર પડેલી છે. તો એને દૂર કરવા માટે એ ભગવાન અર્જુનને ગીતાના બીજા અધ્યાયની અંદર એ સાંખ્યની શિક્ષા આપે છે અને એને સમજાવે છે કે આખું જગત છે એ આગમા પાયીનો, એટલે કે નાશવંત છે અને અનિત્ય છે, અને આટલેથી પાછું અટકતા નથી. આ જ્ઞાનની ઇતિશ્રી ખાલી સાંખ્યના જ્ઞાનથી નથી થતી, પરંતુ એથી પણ આગળ હવે કૃષ્ણ ભગવાન અર્જુનને એની સાથે સાથે આત્માનું જ્ઞાન આપે છે કે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંતિ આપો, ન શોષયતિ મારુતઃ. કે તને એમ લાગે છે કે હું આ બધાને મારીશ અને એને કારણે મારી અધોગતિ થશે, પણ હે અર્જુન, આ જે બધા તને દેખાઈ રહ્યા છે એ જે આત્મા છે એ આત્માને તો કોઈ શસ્ત્રો કાપી શકતા નથી, એને કોઈ આવી રીતે અગ્નિ બાળી શકતો નથી, એને કોઈ પવન સૂકવી શકતો નથી, અને એને પાણી ભીંજવી શકતું નથી. આવો જે આત્મા છે, ન હન્યતે હન્ય માને શરીરે, શરીરનો નાશ થવા છતાં પણ આત્માનો ક્યારે નાશ થતો નથી, માટે તું આવી રીતે યુદ્ધની અંદર એ શસ્ત્રો ઉઠાવ. આ રીતે ભગવાન એને એક આત્માના સ્વરૂપને જોવાની પણ દ્રષ્ટિ આપે છે. કારણ કે જીવનની અંદર ઘણી બધી આપત્તિઓનું સ્થાન એ પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. કવિ માગે શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં લખ્યું છે કે સ્ફુટમ આપદામ પદમ અનાત્મ વેદિતા, કે આપણી આપત્તિઓનું ઉપસ્થાન કહેતા કે મૂળ શું છે? અનાત્મ વેદિતા, કે માણસને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, એને કારણે મોટાભાગના દુઃખો એના જીવનની અંદર આવતા હોય છે. આપણે આપણું જે આ શરીર દેખાય છે, બે આંખો વાળું, બે હાથ વાળું, બે પગ વાળું, નાક કાન વગેરે ઇન્દ્રિયો વાળું, એને જ પોતાનું સ્વરૂપ માની બેઠા છીએ, પરંતુ આપણું સાચું સ્વરૂપ એ શરીરની અંદર રહેલો આત્મા છે. એનું જ્યારે આપણને જ્ઞાન થાય છે ત્યારે માણસ એ હતાશામાંથી, નિરાશામાંથી, દુઃખમાંથી, મોહ મમતામાંથી બહાર નીકળતો હોય છે. આજે વિજ્ઞાન પણ આપણને સમજાવે છે કે આપણું શરીર છે એ આપણું સ્વરૂપ નથી, પરંતુ આત્મા છે ને એ આપણું શરીર છે. આપણું આ જે શરીર છે, બોડી, એ તો દર 5 વર્ષે આખું ને આખું બદલાઈ જાય છે. સાયન્સ એવું કહે છે કે શરીરના બધા જ કોષો એ 5 વર્ષની અંદર એ મરી જાય છે અને બધા નવા તૈયાર થઈ જાય છે. હવે કોઈ માણસની ઉંમર 25 વર્ષની થઈ હોય તો એનું ઓરિજિનલ શરીર તો 5 વખત બદલાઈ ગયું છે, અત્યારે તો એનું 5મી વખતનું નવું શરીર છે, તો કયા શરીરને આપણે આપણું સ્વરૂપ માનવાનું? માટે એ શરીર જેને આધારે છે એ આત્મા એ આપણું સાચું સ્વરૂપ છે. એ વાત ભગવાન એ અર્જુનને પોતે સમજાવી રહેલા છે. લોજિકલી પણ તમે જુઓ તો આ સમજાય એવું છે કે આપણે આ શરીર નથી, પણ શરીરમાં રહેલા આત્મા એ આપણું સાચું સ્વરૂપ છે. આપણે બોલચાલની ભાષાની અંદર કેવો પ્રયોગ કરીએ છીએ, આપણા ચશ્માને કોઈ પૂછે તો આપણે શું કહીએ કે આ મારા ચશ્મા છે. આપણી પેન કોઈ પૂછે કે આ શું છે તો કે આપણે કહીએ કે આ મારી પેન છે, આ મારા જોડા છે. તો એ શું બતાવે છે કે પેન અને આપણે જુદા છીએ, ચશ્મા અને આપણે જુદા છીએ. આ મારા ચશ્મા એનો અર્થ શું થયો કે ચશ્મા અને આપણે બે જુદા છીએ. નહીં તો હું ચશ્મા છું એવું જ કહે ને, પણ આપણે એવું નથી કહેતા. હવે જરા થોડુંક આગળ વિચારો તો આપણે આપણા હાથ માટે શું શબ્દ વાપરીએ છીએ, આ મારો હાથ છે. તો હાથ અને આપણે જુદા થયા કે નહીં? જેમ આ મારી પેનથી આપણે અને પેન જુદા છીએ, એમ આ મારો હાથ છે, આ મારા પગ છે, આ મારી આંખ છે. તો આપણે અને હાથ જુદા છીએ, આપણે અને પગ જુદા છીએ, આપણે અને આંખ જુદા છીએ. આંખ જેને લીધે જુએ છે એ આત્મા આપણું સાચું સ્વરૂપ છે. આ દ્રષ્ટિ એ માણસના જીવનની અંદર એ હોવી બહુ જરૂરી છે. આપણને જેમ પવન નથી દેખાતો, પણ વાદળા હાલે ચાલે છે એને લઈને અનુમાન કરી શકીએ કે એને ચલાવનારો કોક બીજો છે. એમ આપણું શરીર જેને લઈને હાલે ચાલે છે એ આત્મા આપણું સાચું સ્વરૂપ છે. એનું જ્યારે આપણને જ્ઞાન થાય ને, ત્યારે પછી કોઈ મોહ એ આપણને વળગી શકતો નથી. ત્યારે પછી હતાશા અને નિરાશા એનાથી આપણે એ ઘણે બધે અંશે એ પર થઈ જતા હોઈએ છીએ. તો એક આ વાત કૃષ્ણ ભગવાન એ અર્જુનને સમજાવી રહ્યા છે કે આપણું સ્વરૂપ એ આત્મા છે. એ આત્મા એ ક્યારે બળતો નથી, મરતો નથી, એ ભીંજાતો નથી, એ કપાતો નથી. એવું જ્ઞાન એ અર્જુનને ભગવાન આ બીજા અધ્યાયની અંદર સમજાવે છે. તમે જોજો તો ઘરમાં દીવાબત્તી કરવા જશો અને સહેજ આમ અગરબત્તી અડશે ને તમારા હાથને, તો એ તરત આપણે 2 ફૂટનો ઠેકડો મારીશું, કહું બાપ દાજી ગયો, તરત આપણને આમ કૂદકો મારી દઈએ છીએ. પરંતુ જ્યારે આત્મા નીકળી જાય છે પછી આપણા આખા શરીરને અગ્નિ ભળ સળગાવી દે છે, તો આપણે આમ સહેજ પગ પણ ખસેડતા નથી. તો એ ચેતન તત્વ જે હતું એ સંવેદનાઓથી એ શેને લીધે હતી, શરીરમાં આત્મા હતો એને કારણે હતી. હમણાં સિડની ઓલિમ્પિક થઈ, એની અંદર વેઇટ લિફ્ટિંગમાં જેણે ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હશે અને ગોલ્ડ મેડલ મેળવ્યો હશે, પણ એ માણસના શરીરમાંથી આત્મા નીકળી જાય તો એ કાગળનો ટુકડો પણ એનો હાથ ઉપાડી શકે નહીં. તો શરીરમાં શક્તિ એ આત્માની છે, એ વાત એ આપણે આ જીવનની અંદર સમજવાની છે. અને એ જ્યારે આપણને સમજાય છે ત્યારે આપણા અજ્ઞાનના પડળ દૂર થાય છે અને એને કારણે આપણો મોહ પણ એ દૂર થતો હોય છે. તો આ વસ્તુ એ અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. આવું સાંખ્યનું જ્ઞાન, હવે આનું અને આવું આત્માનું જ્ઞાન એ આપણા જીવનની અંદર એ બહુ હોવું જરૂરી છે. આપણને જ્યારે જ્યારે હતાશા નિરાશા ઘેરી વળે, જ્યારે જ્યારે એવો મોહ વ્યાપે, જ્યારે આપણે પણ અર્જુનની જેમ કિંગ કર્તવ્ય મૂઢ થઈ જઈએ, એ સમયની અંદર આ જ્ઞાન જો આપણી પાસે હોય તો ઘણી બધી એની અંદર એ આપણને સહાય થતી હોય છે. પરંતુ માણસની પ્રકૃતિ કેવી છે કે એ જે કંઈ જુએ છે ને એને જ પોતે માનવા ટેવાયેલો છે. આપણે બધા પાર્થ છીએ, પૃથ્વીના સંતાન, એટલે આપણને હંમેશા પાર્થિવ વસ્તુઓ ઉપર જ વિશ્વાસ આવતો હોય છે. પરંતુ જીવનની અંદર ઘણી વખત એવું પણ બને છે કે જે વસ્તુ આપણને દેખાતી ના હોય એ જ વસ્તુ એ આપણો આધાર હોય. દાખલા તરીકે હવા, હવાને આપણે જોઈ શકતા નથી પણ એ હવા જ આપણો આધાર છે. એમ આત્માને આપણે ભલે જોઈ શકતા ના હોઈએ પરંતુ એ અપાર્થિવ તત્વ એ આપણો આધાર છે, એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. અને પાર્થિવને અપાર્થિવનું જ્ઞાન કોણ આપે? એ ભગવાન કા સંત. અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુન જેવા પાર્થિવ વ્યક્તિને અપાર્થિવ તત્વનું જ્ઞાન આપી રહ્યા છે. જ્યારે ભગવાન કે ગુરુ મળે ને ત્યારે જ આવું આત્મજ્ઞાન આપણને પ્રાપ્ત થતું હોય છે. કઠ ઉપનિષદ કહે છે કે એ જ્ઞાન એ કોઈ તમારી પાસે સારામાં સારી બુદ્ધિ હોય એનાથી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. ન મેધયા ન બહુના શ્રુતેન, તમે બહુશ્રુત પંડિત હો, ઘણા બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય તો પણ એ આત્મજ્ઞાન તમને પ્રાપ્ત થઈ શકે એમ નથી. ન બહુના શ્રુતેન ન મેધયા, અને એનાથી પણ આગળ કે તમે ગમે તેટલી આ કથા વાર્તા આ તે બધું કરતા હોય, ન પ્રવચને ન લભ્ય, એનાથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એવું નથી. પરંતુ ભગવાન અથવા તો એના સંત એ જેની ઉપર કૃપા કરે એને જ એ સ્વરૂપોનું જ્ઞાન એ થતું હોય છે. તો એવા ગુરુ અથવા તો ભગવાન એ આપણને જ્યારે મળે ત્યારે આત્મજ્ઞાન એના થકી આપણને સિદ્ધ થાય. યોગીજી મહારાજ એક બહુ સીધા સાદા દ્રષ્ટાંત દ્વારા હકીકત સમજાવતા. યોગીજી મહારાજ કહેતા કે ગામની અંદર 10 મિત્રો રહેતા હતા. હવે બાજુના જ ગામમાં કંઈક મેળો આવેલો એટલે મેળામાં માલવા માટે આ 10 જણા સરસ કપડાં પહેરીને નીકળ્યા. પરંતુ બે ગામની વચ્ચે નદી આવતી હતી, એ નદી પાર કરવાની થઈ અને બધાએ નક્કી કર્યું કે હવે આ નદી આપણે ઉતરવાની છે તો એકબીજાને આપણે હાથ પકડી લઈએ એટલે કોઈ તણાઈ ના જાય. બીજો કહે કે ભાઈ આ નદીનું કંઈ બહુ લાંબુ એવું વહેણ નથી, નદી કંઈ બહુ ઊંડી નથી, કંઈ પકડવાની જરૂર નથી. પણ બોલે આગ્રહ રાખ્યો એક જણા એટલે પછી હાથ પકડીને બધા નદી ઉતરી ગયા. પછી નદીની પેલે પાર પહોંચ્યા એટલે એક ડાયા માણસને વિચાર આવ્યો કે આપણે આ નદી તો પાર કરી પરંતુ કોઈ અંદર ડૂબી તો નથી ગયો ને, પાણીના વેણમાં તણાઈ તો નથી ગયો, લાવો તપાસ કરી લઈએ, ગણી લઈએ બધાને કે 10-10 જણા આપણે પૂરા તો છીએ ને. પેલા એ કહ્યું કે ભાઈ એકબીજાનો હાથ પકડીને ચાલ્યા છે, આમાં કોણ ડૂબવાનું ને કોણ તણાવવાનું છે. પણ બધાએ કહ્યું ના ના આની વાત બરાબર, આપણે ગણવું જોઈએ. પછી એક જણાએ મુજે વડીલ જેવો હતો એણે કહ્યું કે ચલો તમે બધા લાઈનમાં ઊભા રહી જાઓ અને હું ગણતરી કરી લઉં કે આપણે બધા 10-10 જણા પૂરા છીએ કે નહીં. અને એણે ગણતરી શરૂ કરી, છગન 1, મગન 2, રતન 3, એમ કરતાં કરતાં 9 સુધી પહોંચે અટકી ગયો. 10મો મળે નહીં એટલે તો પોક મૂકીને રડવા માંડ્યો કે અરે રે કે 10મો જે આપણો મિત્ર હતો એ તો નદીમાં તણાઈ ગયો. બીજો કે ક્યાંથી તણાઈ, કે વ્યવસ્થિત આપણે ફીટ હાથ પકડીને ચાલતા હતા, ચાલ તું કે લાઈનમાં ઊભો રહી જા હું ગણી દઉં કે. અને એણે લાઈનમાં ઊભો રાખીને બીજો જણ ગણવા આવ્યો, એણે ગણતરી શરૂ કરી તો એણે 1, 2, 3 ને 9 એવો અટકી ગયો અને એ પોક મૂકીને રડવા માંડ્યો. અને એણે કહ્યું કે પહેલાંની વાત સાચી છે, આપણે તો 10 જણ નથી 9 જણ છે, એક નક્કી આની અંદર તણાઈ ગયો. ત્યાં ત્રીજો આવ્યો કે રહેવા દે કે તારી ગણતરીમાં ક્યાં ભલી વાર જ હોય છે, 5મા ધોરણમાં ગણિતમાં 2 વાર નપાસ થયેલો, હું ગણી બતાવું કે તને, લાઈનમાં ઊભા રહી જાઓ. અને એણે લાઈનમાં બધાને ઊભા રાખ્યા અને એણે ગણતરી શરૂ કરી તો એને 9 અટકી ગયું, એવો એ 10મો પૂરો કરી ના શક્યો. અને એમ કરતાં કરતાં વારાફરતી બધાએ ગણતરી કરી પણ એ 10મો મળે નહીં. અને બધા કુંડાળે વળીને માથે હાથ મૂકીને રડવા માંડ્યા કે હવે ઘેર જઈને શું જવાબ આપશું, ગામમાં લોકો આપણને શું આપશે. અને બધા પોકે પોકે રડે. એક મહાત્મા ત્યાંથી પસાર થતા હતા, એમણે જોયું કે આ બિચારા કેમ આટલું બધું રડે છે, શું દુઃખ આવી પડ્યું. એટલે પાસે જઈને પૂછ્યું કે કેમ લે તમે બધા રડો છો, શું તમને દુઃખ છે. ત્યારે પછી બધાએ વિસ્તારથી વાત કરી કે અમે 10 જણા નીકળેલા પણ આ નદી પાર કરતા એની અંદર 1 જણ તણાઈ ગયો, હવે અમે ગામમાં જઈને લોકોને શું મોઢું બતાવીશું ને, એટલે અમને બધાને આ રડવું આવે છે. મહાત્માએ જોયું તો 10-10 જણા મુવેલા, 10-10 હતા, 9ની વાત કરતા હતા. એટલે એણે કહ્યું કે અલ્યા તમે મૂર્ખા જેવી ક્યાં વાત કરો છો, તમે 10 જણા પૂરા છો, ક્યાં 9 છો, 10-10 છે. ત્યારે પેલા બધા શું કે ગપ્પા ના મારો કે 9 વખત ગણતરી કરી છે, 9 વખત ગણ્યું તોય 10મો મળતો નથી. સાધુએ કહ્યું તમે બધા લાઈનમાં ઊભા રહી જાઓ, હું જુઓ 10ને ગણી બતાવું. એ બધાને લાઈનમાં ઊભા રાખ્યા અને સાધુએ ગણતરી કરી આપી કે 1, 2, 3 એમ કરતાં કરતાં 10 સુધી પહોંચાડી દીધું. 10 સુધી પહોંચી ગઈ ગણતરી, બધા આનંદમાં આવી ગયા અને બધા પૂછે કે તમે ક્યાંથી લઈ આવ્યા 10માને. ત્યારે પેલા સાધુએ કહ્યું કે તમે ગણનારા પોતાને ભૂલી જતા હતા, તમારી પોતાની ગણતરી ભૂલી જતા હતા અને બીજા બધાને જ ગણ્યા કરતા હતા. પણ એ મહાત્માએ બતાવ્યું કે 10મો તું છે. એમ પ્રમુખ સ્વામી જેવા ગુરુ આપણને બતાવે કે તમે આત્મા છો, આ જગતને જોવાની અંદર જેને લઈને તમે જુઓ છો એ આત્માને તમે ભૂલશો નહીં, જેને લઈને તમે બધું કાર્ય કરો છો એ આત્મતત્વ આપણી અંદર પડેલું છે એને આપણે શોધવાનું છે. તો અર્જુનને કૃષ્ણ ભગવાને એ આવું આત્મજ્ઞાન આપ્યું અને એ આત્મજ્ઞાન અને સાંખ્ય જ્ઞાનની આવી વાતો એ આ બીજા અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન એ અર્જુનને સમજાવે છે અને કહે છે કે આવી રીતે આ જ્ઞાનથી જ્યારે જે વ્યક્તિ સંપન્ન થાય છે એના જીવનની અંદર એને સુખ અને શાંતિ મળતી હોય છે. આ બધી વાતો સાંભળીને અર્જુનના મનની અંદર એ પ્રશ્ન થયો, એને આશ્ચર્ય થયું કે આવું જ્ઞાન જેની પાસે હશે, આવું આત્માનું જ્ઞાન, આવું ભગવાનનું જ્ઞાન, આવું સાંખ્ય જ્ઞાન, તો એના જીવનની રહેણીકહેણી કેવી હશે, એને કેવું સુખ વર્તતું હશે, એ પોતે કેવી રીતે આ જગતથી નિર્લેપ રહી શકતો હશે. અને આવી પ્રકારના આશ્ચર્ય એ અર્જુનના મનની અંદર થયા. જેમ આપણે કોઈ આ લોકની અંદર પણ એવી આશ્ચર્યકારી વ્યક્તિની વાત સાંભળીએ તો તરત આપણને મનમાં પ્રશ્ન થાય કે કેમનું ખાતો હશે, કેમનું બોલતો હશે, કેમનું જોતો હશે. કોઈ 15 ફૂટમાં ઊંચા માણસની વાત સાંભળીએ સહેજ આપણને થાય ને કે 15 ફૂટ ઊંચો માણસ હોય તો હવે કેમનો સૂતો હશે, એ કેમનો ચાલતો હશે, કેમનો બેસતો હશે, તરત આપણા મનની અંદર એક જિજ્ઞાસા થાય. એમ આવી આત્મજ્ઞાનની સાંખ્ય જ્ઞાનની બધી વાતો એ કૃષ્ણ ભગવાને અર્જુનને કરી અને એને કારણે અર્જુનના મનની અંદર એ પ્રશ્ન થયો કે આવા જ્ઞાનને કારણે સુખ દુઃખની અંદર, માન અપમાનની અંદર, જય પરાજયની અંદર જેની સ્થિરતા રહેતી હોય એ પુરુષ એ કેવી રીતે ખાતો હશે, એ કેવી રીતે રહેતો હશે જગતની અંદર, એ કેવી રીતે બોલતો હશે. અને એ આશ્ચર્યની અંદરથી હવે અર્જુન કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદિહિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ, કે હે ભગવાન, આવું જ્ઞાન જેને સિદ્ધ થયું હોય એ સ્થિત પ્રજ્ઞ પુરુષની ભાષા શું હોય? ભાષા એટલે અહીંયા ઇંગ્લિશ ગુજરાતી મરાઠીની વાત નથી, પરંતુ ભાષા એટલે કે વ્યાખ્યા, એની જીવનશૈલી કેવી હોય, એ સ્થિતદિહિ કિમ પ્રભાષેત, એ કેવી રીતે બોલે છે, કિમ આસિત કેવી રીતે બેસે છે, વ્રજેત કિમ કેવી રીતે ચાલે છે, એ તમે મને સંભળાવો. અને અર્જુનના આ પ્રશ્નના જવાબની અંદર હવે કૃષ્ણ ભગવાન જે 18 શ્લોકો આ ગીતાના બીજા અધ્યાયની અંદર ઉચ્ચારે છે એ ગીતાનો એક સર્વોત્તમ ભાગ એનો પ્રારંભ થાય છે. વિદ્વાનો તો એવું કહે છે કે 18 અધ્યાયો ગીતાના આ 18 શ્લોકોની અંદર જ એ સમાઈ જાય છે. ગીતાનું ગૌરી શિખર એટલે અસ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો, ગીતાની આદર્શ મૂર્તિ એટલે અસ્થિત પ્રજ્ઞ પુરુષ. તો એ સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય એની વાત હવે અર્જુનને કૃષ્ણ ભગવાન એ પોતે સમજાવે છે. અને એના લક્ષણોની અંદર પહેલી વાત અર્જુનને કહે છે કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ સ્તદોચ્યતે, કે જેણે પોતાના મનની બધી જ કામનાઓને ત્યાગ કરી દીધી છે અને જે પોતાના આત્માની અંદર રહેલા પરમાત્માથી સંતુષ્ટ રહે છે એ સાચો સ્થિત પ્રજ્ઞ છે. આ સ્થિત પ્રજ્ઞ પુરુષનું લક્ષણ કે મનની કામનાઓનો એને ત્યાગ કરી દીધો હોય. દેહે કરીને ત્યાગની વાત ભગવાન નથી કરતા, પરંતુ મનના ત્યાગની વાત કરે છે. દેહે કરીને કદાચ એ વિષય ભોગવતો હોય પણ તેનું મન એ નિર્લેપ હોય તો ભગવાન કહે છે કે એ સ્થિત પ્રજ્ઞ છે. કારણ કે દેહનો ત્યાગ તો સહેલો છે, પરંતુ મનનો ત્યાગ કરવો ને એ બહુ અઘરો છે. ભર્તૃહરિ એમના શતકોની અંદર લખ્યું છે કે ભિક્ષાશનમ તદપિ નિરસમ એક વારમ શૈયા ચ ભૂહુ પરિજનો નિજ દેહ માત્રમ વસ્ત્રમ ચ જીર્ણ શતખંડ મયી ચ કંથા હા હા તથાપી વિષયા ન પરિત્યજંતિ. કે કોઈક એવો માણસ હોય કે જે દિવસમાં એક જ વાર નિરસ ભોજન ભિક્ષા માગીને જમતો હોય, પથારી તો પાથર તો જ ના હોય, જમીન ઉપર જ સૂઈ જતો હોય, પોતાની સાથે પોતાના દેહ સિવાય બીજા કોઈ સેવકને પણ ના રાખ્યા હોય અને 100-100 થીંગડાવાળી જૂની કંથા કહેતા કે કપડું એ પોતે ઓઢતો હોય, છતાં પણ મનમાંથી વિષયોને ત્યાગ કરવા એ બહુ અઘરા છે. એટલે ભગવાન એ સ્થિત પ્રજ્ઞના પુરુષના લક્ષણની અંદર દેહના ત્યાગથી પૂરું નથી કરતા, પરંતુ મનના ત્યાગની વાત આપણને સમજાવે છે કે મનમાંથી વાસનાઓ એ ખરી પડવી જોઈએ. ખાલી જો દૈહિક ત્યાગમાં જ બધો ત્યાગ આવી જતો હોય ને તો બધા જ વાંઢાઓને આપણે બ્રહ્મચારી ગણવા પડે, બધા જ મૂંગા માણસોને આપણે મુનિ કહેતા કે મૌનિ ગણવા પડે અને બધા જ ભિખારીઓને મહાત્યાગી ગણવા પડે. કારણ કે બધા જોડે બધો ત્યાગ જ છે ને, ભિખારીને પછી પેલા મૂંગા માણસને પછી પેલા વાંઢાને, પરંતુ એ લોકોના મનની અંદર તો તમે જુઓ તો ઈચ્છાઓ બધી હોય જ છે વિષયની. એટલે દૈહિક ત્યાગ એ પૂરતો નથી, પરંતુ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, કે મનની અંદરથી જેણે વિષયોને ત્યાગ કર્યા છે એ સાચો સ્થિત પ્રજ્ઞ. આ મનમાંથી વિષયોને છોડવા બહુ અઘરા છે. એ મનની કામનાઓ કેમ નથી છૂટતી? કારણ કે આપણા મનની અંદર આ સારું આ નરસું આ શુભ આ અશુભ એવી બુદ્ધિ રહેલી છે અને એટલે આપણે જેને સારું ગણીએ જેમાં આપણું મન ચોંટી જાય છે, જેને આપણે નરસું ગણીએ જેમાંથી આપણું મન ઉખડી જાય છે. તો શુભ અશુભની બુદ્ધિ સારા નરસાની બુદ્ધિને કારણે મનુષ્ય મનની કામનાઓને છોડી શકતો નથી. બીજા અર્થમાં કહીએ તો આપણે બધા જ હાંસિયાઓ પાડીને જીવીએ છીએ કે આટલું મેળવવા જેવું આટલું નથી મેળવવા જેવું આ સારું આ નરસું, એને પરિણામે મનની કામનાઓને આપણે તજી શકતા નથી. સારું મળે ત્યારે તરત આપણને આનંદ થઈ જાય, પરંતુ જ્યારે સારું મળે ને આપણે હરખાઈએ છીએ એ જ બતાવે છે કે જ્યારે ખરાબ મળશે ને ત્યારે આપણે અકળાઈ જવાના. તો એ સારા નરસાની જે બુદ્ધિ છે એને કારણે આ મનની કામનાઓ છૂટતી નથી. અને એટલે તરત જ બીજા શ્લોકની અંદર કૃષ્ણ ભગવાન કહે છે કે આ સ્થિત પ્રજ્ઞ પુરુષ મનની કામનાઓ કેમ છોડી શકે છે? કારણ કે યહ સર્વત્ર અનભી સ્નેહ તતત પ્રાપ્ય શુભાશુભમ નાભી નંદતી ન દ્વેષ્ટિ સ્થિત પ્રજ્ઞ સ્તદોચ્યતે. કે આવો જે સ્થિત પ્રજ્ઞ છે એને આ સારું અને આ નરસું આ શુભ અને આ અશુભ એવું કશું જ નથી, એટલે એનું મન એ કોઈ વિષયને પામવાની ઈચ્છા પણ નથી કરતું અને કોઈ વિષય એની પાસેથી ચાલી જાય તો એને શોક પણ થતો નથી. તો બહુ લોજિકલી ભગવાન અર્જુનને સમજાવે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ મનની કામનાઓને એટલે ત્યાગી શકે છે કારણ કે એની સારા નરસાપણાની એ બુદ્ધિ જ એ જતી રહી છે. અને જ્યારે આ સારા નરસાની બુદ્ધિ આપણી મનમાંથી નીકળી જાય ત્યારે પછી શું થાય છે તો ત્યારે પછી આપણું મન એ દુઃખને પામીને ઉદ્વેગ નથી પામતું અને સુખની ઈચ્છા પણ નથી રાખતું. કારણ કે બંને વસ્તુ સરખી થઈ ગઈ, કે સારું મળે કે નરસું મળે, બંનેમાં જેને સમાન ભાવ થઈ ગયો એને સારી વસ્તુ મળે તો આનંદ પણ ના થાય, ખરાબ વસ્તુ મળે તો દુઃખ પણ ના થાય. એટલે ભગવાન કહે છે કે દુઃખેશું અનુદ્વિગ્ન મનાહા, સુખેશું વિગત સ્પૃહ, વીતરાગ ભય ક્રોધ સ્થિત પ્રજ્ઞ સ્તદોચ્યતે. કે આવા પુરુષ એ પછી દુઃખમાં કોઈ ઉદ્વેગ નથી પામતા અને સુખની અંદર એને કોઈ આનંદ પણ નથી થતો, અને એવા સ્થિત પ્રજ્ઞ એ વીતરાગ એ વૈરાગ્યને પામે છે અને ભયથી પણ રહિત થઈ જાય છે. આપણને મનમાં ભય ક્યારે લાગે છે? કારણ કે સારું હોય એ આપણી પાસેથી જૂટવાઈ જશે એવી ભાવના આપણને છે, એટલે તરત મનની અંદર ભય જાગ્રત થાય છે. સારા જોડા આપણે બહાર કાઢીને આવ્યા હોય તો કથાની અંદર મન ના ચોટે પણ જોડામાં જ રહે કે કોઈ ઉપાડી તો નહીં જાય ને, કે કોઈ ઉપાડી તો નહીં જાય ને. પણ બે જુદા જુદા રંગના સ્લીપર પહેરીને આપણે મંદિરમાં આવ્યા હોઈએ તો કોઈ દાડામાં જાય જ નહીં મન, કારણ કે કોઈ લઈ જવાનું નથી આપણને ખબર છે. તો સારી વસ્તુ આપણી પાસે છે, સારાપણાની બુદ્ધિ આપણા મનમાં છે ને, એટલે આપણને એ બધો ભય રહ્યા કરે છે. રાગ હોય ત્યાં હંમેશા એ ભય હોવાનો. ગોરખનાથ અને મચ્છંદરનાથ બે ગુરુ શિષ્ય હતા. હવે ગુરુની પાસે છે ને કંઈક સોનાની લગડી આવી ગયેલી અને એમણે પોટલીમાં વીંટી રાખેલી, અને પછી બંને જણા મુસાફરી કરતા તેમાં ગુરુ વારે વારે ચેલાને પૂછ્યા કરે કે મચ્છંદરનાથ ઇધર કુછ ભય ભય તો નહીં હે ને? એટલે પેલો ચેલો કહે ગુરુજી ઇધર કોઈ ભય નહીં હે. વળી થોડાક આગળ જઈને પૂછે કે કોઈ ભય ભય તો નહીં હે ને? ચેલાને આશ્ચર્ય થાય કે આપણે બે હું ગુરુ બે જણા હાથે પગે ફરીએ છીએ, કશી વસ્તુ આપણી પાસે નથી, કેમ ગુરુ આવું વારે વારે પૂછતા હશે? ત્યાં એક નદી આવી, એ નદીની અંદર ગુરુજી સ્નાન કરવા ગયા, જે પેલી પોટલી હતી એને કિનારે મૂકી. એટલે ચેલાને થયું કે આ ગુરુજી વારંવાર પૂછ્યા કરે છે કે કુછ ભય ભય નહીં, કુછ ભય ભય નહીં, લાવો જરા પોટલીમાં શું છે જોઈએ તો ખરા. અને એમણે જોયું તો અંદર તો સોનાની કંઈક ઘરેણા જેવી વસ્તુ હતી. ચેલાને થયું કહો કે ગુરુ તો ભય તો ભેગો જ લઈને ફરે છે ને કે? એટલે એણે તરત જ નદીમાં પધરાવી દીધી, ગુરુને ખબર ના પડે ને એમ પોટલી એવી ને એવી રાખી. અને પછી બે જણા આગળ ચાલ્યા, અને આગળ ગયા ને ત્યાં પેલા ગુરુએ વળી પાછું પૂછ્યું કે ઇધર કુછ ભય ભય તો નહીં હે ને? ત્યારે ગુરુ ચેલાએ શું કહ્યું? ગુરુજી આપ કુછ ફિકર મત કર્યો, સબ ભય મને નદી મેં ડાલ દીયા હે. પેલા એ ગુરુએ પૂછ્યું શું કર્યું? કે પેલી લગડી હતી પધરાવી દીધી, પછી કોઈ દાડ પ્રશ્ન પૂછ્યો ને કુછ ભય ભય તો નહીં હે ને? તો રાગ હતો ને ત્યાં સુધી ભય હતો, જેવો રાગ નીકળી ગયો આસક્તિ જતી રહી એ ભય પણ નીકળી ગયો. સ્થિત પ્રજ્ઞ પુરુષને કશામાં આસક્તિ નથી એટલે એને કોઈ પણ એ ભય નથી. વીત રાગ ભયક ક્રોધ સ્થિત પ્રજ્ઞ સ્તદોચ્યતે. તો આ રીતે એક પછી એક આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો એ અર્જુનને ભગવાન પોતે સમજાવી રહેલા છે. અને આવી કોઈ કામનાઓ એને નથી, છતાં પણ એ પોતે જરૂર પૂરતું બધું ભોગવી લેતો હોય છે. એને આંખ છે, કાન છે, હાથ છે, એ ઇન્દ્રિયો આપણા જેવી જ હોય, એટલે એ પોતે આપણા જેમ ભોગવતા દેખાય, પરંતુ આપણે વિષય ભોગવીએ અને સ્થિત પ્રજ્ઞ પુરુષ વિષય ભોગવે એની અંદર ઘણો ફેર છે. આપણે વિષય ભોગવીએ છીએ આસક્તિને કારણે. આપણને ખાવાની આસક્તિ છે એટલે આપણે ખાઈએ છીએ, જોવાની આસક્તિ છે એટલે આપણે જોઈએ છીએ, પરંતુ જે આવો સ્થિત પ્રજ્ઞ હોય એ શરીર ટકાવવા માટે જમતો હોય છે. એ પોતે નિર્વાહ પૂરતી બધી ઇન્દ્રિયોની ક્રિયા કરે, બાકી બધી જ ઇન્દ્રિયો એની પોતાની વશમાં હોય છે. સામાન્ય માણસને કેવું હોય, પોતે ઇન્દ્રિયોના વશમાં હોય. ઘણીવાર જોજો આપણે ના ખાઈને બેઠા હોય તોય ખાઈએ છીએ, ખાઈને બેઠા હોય તોય માણસ ઘણા ઝાપટતા હોય છે. કારણ શું? કે આપણે ઇન્દ્રિયોના ગુલામ છીએ. આપણને ખબર છે કે આ જોવાની આપણને સ્વામીએ ના પાડી, છતાં પણ આપણે જોઈ લઈએ છીએ, કારણ કે ઇન્દ્રિયો આપણને દોરી જાય છે. આપણને ખબર છે કે આ ખાવાની આપણને મહારાજે ના પાડી છે, છતાં પણ ઘણીવાર આપણાથી એ ખવાઈ જાય છે, કારણ કે ઇન્દ્રિયો આપણને દોરી જાય છે. સ્થિત પ્રજ્ઞ પુરુષને ઇન્દ્રિયો તો આપણા જેવી જ હોય છે, પણ એ ઇન્દ્રિયોના સ્વામી બનીને જીવતા હોય છે. જેમ કાચબો પોતાની ઈચ્છા પ્રમાણે અંગોને પ્રસારે અને પાછા ખેંચી લે, એમ સ્થિત પ્રજ્ઞ પુરુષ ઇન્દ્રિયોને પોતાની ઈચ્છા પ્રમાણે વિષયમાં જવા દે અને ત્યાંથી પાછી ખેંચતા હોય છે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે જેવી રીતે કાચબો એ પોતે પોતાની ઇન્દ્રિયોને પ્રસારે અને ખેંચી લે, એમ આવા સ્થિત પ્રજ્ઞ પણ ઇન્દ્રિયોને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવતા હોય છે. અને આવી પ્રકારનો જે સ્થિત પ્રજ્ઞ પુરુષ બને એને શાંતિ પ્રાપ્ત થાય છે. આપુર્ય માણમ અચલ પ્રતિષ્ઠ સમુદ્ર માપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સ શાંતિ માપનોતી ન કામ કામી. કે જેમ સમુદ્ર ધીર ગંભીર રહે છે, એમ આવા જે સ્થિત પ્રજ્ઞ એ પણ અતિશય શાંતિને પ્રાપ્ત કરે છે. સ શાંતિમ અધિગચ્છતિ, એને શાંતિ પ્રાપ્ત થાય છે. તો આવા અદ્ભુત 18 શ્લોકો એ સ્થિત પ્રજ્ઞ પુરુષનું વર્ણન કરતા એ કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. ભારતનું અતિ ઉચ્ચ તત્વજ્ઞાન એ 18 શ્લોકોની અંદર એ ભગવાને ભગવદ્ ગીતાની અંદર મૂકેલું છે. પરંતુ આ તો ખાલી આ તત્વજ્ઞાનની વાતો આપણે કરી, પરંતુ હિન્દુસ્તાનની અંદર ક્યારે તત્વજ્ઞાન એ માત્ર વાતો કરવા માટે કે ચર્ચા કરવા માટે નથી. રાધાકૃષ્ણન પોતે કહેતા કે ઇન ઇન્ડિયા ફિલોસોફી ઇઝ ફોર લાઈફ. ભારતની અંદર એ તત્વજ્ઞાન હંમેશા જીવવા માટે સર્જાયું છે. જ્ઞાનનું અથાણું એ કરવાનું નથી, પરંતુ એ જ્ઞાન જીવનની અંદર એ ઉતારવાનું છે. મેક્સ મુલરે પણ વાત એવી કરી છે કે ફિલોસોફી વોઝ રેકમેન્ડેડ ઇન ઇન્ડિયા નોટ ફોર ધ સેક ઓફ નોલેજ બટ ફોર ધ હાઈએસ્ટ પર્પઝ ધેટ મેન કેન સ્ટ્રાઈવ આફ્ટર ઇન ધીસ લાઈફ. કે ભારતની અંદર ક્યારે તત્વજ્ઞાન એ ખાલી ચર્ચાનો વિષય બન્યું નથી, પરંતુ જીવનની અંદર એને ઉતારવાની જ વાતો અહીંયા કરવામાં આવી છે. અને એટલે જ વાલ્મીકીએ નારદજીને પ્રશ્ન પૂછ્યો છે ભારતની અંદર કે કુન્વસ્મિન સાંપ્રતમ લોકે, કે આવું જ્ઞાન આવા લક્ષણો જેના જીવનની અંદર હોય એવા પુરુષ એ આ લોકની અંદર કોઈ હોય તો તમે મને બતાવો. અર્જુન પણ ભગવાન એ જ પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, કે આવો સ્થિત પ્રજ્ઞ પુરુષ એ કોઈ હાલતો ચાલતો એ માણસ અત્યારે પૃથ્વી ઉપર હોય ખરો, એની જીવનશૈલી તમે મને બતાવો. તો દરેક યુગની અંદર આવા એક સ્થિત પ્રજ્ઞ પુરુષની એ હંમેશા જરૂર પડતી હોય છે, કારણ કે આપણું જીવન એ ઘડિયાળના લોલકની જેમ ફરતું હોય છે, એ ક્યારેય સ્થિર નથી. પરંતુ આપણા અસ્થિર જીવનને સ્થિર કરવા માટે આપણી સામે કોઈ એવો સ્થિત પ્રજ્ઞ પુરુષનો આદર્શ એ હંમેશા હોવો જોઈએ. આપણે બધા જ એ હરખ શોકની હેડકીઓ ખાતા જ રહીએ છીએ, પરંતુ આપણને અમૃતના ઓડકાર અપાવે એવા કોઈ સ્થિત પ્રજ્ઞ પુરુષની હંમેશા એ માણસને જરૂર હોય છે. તો જેમ ત્રેતાયુગની અંદર એ રામ ભગવાન એવા સ્થિત પ્રજ્ઞ હતા, જેમ દ્વાપર યુગની અંદર કૃષ્ણ ભગવાન પોતે જ એ સ્થિત પ્રજ્ઞતાની મૂર્તિ હતા, એમ કળિયુગની અંદર આપણે બધા જીવીએ છીએ, તો આપણી નજર સામે પણ એવા કોઈ સ્થિત પ્રજ્ઞ પુરુષ જોઈએ કે જેના આધારે આપણી પણ પ્રજ્ઞા સ્થિર થાય, જેના આધારે આપણે પણ સુખ દુઃખમાં સમતા રાખી શકીએ, જેના આધારે આપણે પણ માન અપમાનની અંદર અડગ રહી શકીએ, જેના આધારે આપણે પણ જય પરાજયની અંદર નાસીપાસ ન થઈએ. તો અત્યારે આ સાંપ્રત સમયની અંદર એવા સ્થિત પ્રજ્ઞ એ રામ જેવા ને કૃષ્ણ જેવા કોણ છે? આવો જ્યારે પ્રશ્ન એ આપણા મનની અંદર ઉપસ્થિત થાય ત્યારે ભારતના મૂર્ધન્ય સંત પરમ શ્રદ્ધે ચિદાનંદ સ્વામીના એ શબ્દો આપણને યાદ આવે. એમણે પોતે એકવાર કહેલું કે લોર્ડ રામ ઇઝ ધ મર્યાદા પુરુષ ઓફ હિઝ ટાઈમ્સ, ઇન રિવર્ડ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ મર્યાદા પુરુષ ઓફ અવર ટાઈમ્સ. કે જેવી સ્થિત પ્રજ્ઞતા એ રામની હતી, એવી ને એવી સ્થિત પ્રજ્ઞતા એવા લક્ષણો જો તમારે અત્યારે કોઈની અંદર જોવા હોય તો એ તમને પ્રમુખ સ્વામી મહારાજની અંદર એ જોવા મળશે. તો આજે આ ગીતાના જે 18 શ્લોકો આપણે બોલ્યા એની વાતો કરી, એનું મૂર્તિમાન સ્વરૂપ જો કોઈ પણ હોય ને તો એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે, કે એક એક શ્લોક એમના જીવનની અંદર એ આપણને એ ઉતરેલો દેખાય છે. મનની અંદર કોઈ એમને કામના નથી, તમામ મનની કામનાઓને એમણે પોતાના આત્માની અંદર રહેલા પરમાત્માની અંદર એ જોડી દીધી છે. તો એ પોતે માન અપમાન જય પરાજય સુખ દુઃખની અંદર એ સ્થિરતા રાખી શકે છે. સૌરાષ્ટ્રના એક પ્રસિદ્ધ તીર્થધામની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી દર્શન કરવા માટે ગયા, પણ કેટલાક દ્વેષીઓએ વિરોધીઓએ સ્વામી માટે દરવાજા જ ખોલવા ન દીધા, સ્વામીને ત્યાંથી જ બહારથી જ પાછા કાઢ્યા. સ્વામી તો શિખરના દર્શન થાય એટલે ભગવાનના થઈ ગયા માની અને પોતે પાછા આવી ગયા. પછી પેલા બધાને પસ્તાવો થયો અને વળી પાછું આમંત્રણ સ્વામીને આપ્યું કે સ્વામી તમે આ ધર્મસ્થાનની અંદર પધારો અને અમને લાભ આપો. એ વખતે સ્વામી ગયા તો પણ એમના મુખારવિંદ ઉપર કોઈ રેખાનો ફેરફાર નહીં, કે હવે તમારે ઝૂકવું પડ્યું ને અથવા તો હવે સન્માન કરવું પડ્યું ને એવી પણ કોઈ ભાવના એ એમની પાસે એ હતી નહીં. નાભિ નંદતી ન દ્વેષ્ટિ હિ સ્થિત પ્રજ્ઞ સ્તદોચ્યતે, કે એને કોઈ આવી રીતે ધુત્કારે તો એનો એ દ્વેષ નથી કરતા, એમને કોઈ સત્કારે એને કોઈ એ અભિનંદન આપતા નથી. દરેકની અંદર એક સ્થિરતા એમના જીવનની અંદર જોવા મળે છે. અમદાવાદની અંદર એક મંદિરમાં સ્વામીશ્રી દર્શન કરવા માટે ગયા અને બ્રહ્મચારી જે હતા ભગવાનની સેવામાં એણે સ્વામીને ખૂબ જ ગાળો દીધી, ખૂબ જ ઠપકો આપ્યો. પછી સ્વામી તો એ બધું સાંભળી લીધું અને આ મંદિરમાં જે બીજા પ્રસાદીના સ્થાન હતા એના દર્શન કરવા માટે ગયા. ત્યારે જે મુખ્ય બ્રહ્મચારી હતા એને ખબર પડી કે મારા ચેલાએ આ સ્વામીને આવી બધી ગાળો ના અંતે બધું દીધું છે, એટલે એમણે જરા માફી માગી કે સ્વામી માફ કરજો કે પેલા એ તમને અજ્ઞાનની અંદર આવું બધું કહ્યું. ત્યારે સ્વામી શું બોલ્યા કે અમે તો હવે રીઢા થઈ ગયા છે અપમાન સહન કરીને, તો આવી પ્રકારની એમની સ્થિતિ છે, માન અપમાન એમને ક્યારેય લાગી શકતા નથી. લંડનની ભવ્ય નગરયાત્રા હોય કે હાલોલની એક વ્યક્તિની હાજરીમાં થયેલી નગરયાત્રા હોય, એ બધું જ એમને સમાન છે. માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ. સુવર્ણ તુલાનું સન્માન હોય કે એની પછી 15-20 મિનિટ પછી થયેલું અપમાન હોય, એ બંનેની અંદર એમની પ્રજ્ઞા એ સ્થિર રહી શકે છે. આણંદમાં સ્વામીની ભવ્ય નગરયાત્રા હાથી ઉપર નીકળેલી અને એ નગરયાત્રાના પછીના દિવસે સ્વામી બધી બસ લગભગ 280 દુકાનોમાં પગે ચાલીને દાળનો ખરડો કરવા માટે નીકળેલા. હવે બીજા માણસને તો વિચાર આવે કે કાલે મારી નગરયાત્રા નીકળીને અત્યારે મારે આવી રીતે દાળ ઉઘરાવા જવાનું, પણ એ બંનેની અંદર એ સ્વામીને એક જ પ્રકારની સ્થિરતા. જેમ યોગીજી મહારાજ એ કમલ મહાલમાં પણ જે આનંદથી રહેતા, એ જ આનંદની અંદર એ ઘોગાવદરની અંદર પશુઓની ગમાણમાં પણ રહેલા. તો આવી પ્રકારની સ્થિત પ્રજ્ઞતા એ આપણને આ ગુણાતીત પરંપરાની અંદર જોવા મળે છે. રાજકોટની અંદર સ્વામી ઇમ્પાલામાં બેસીને પધરામણીએ નીકળેલા અને અધવચ્ચે જ મોટર બગડી અને પછી તરત જ રિક્ષાની અંદર સ્વામી પધરાવણી શરૂ કરી દીધી. આ બહુ અઘરું છે, બીજાને તો વિચાર આવી જાય, ઊભો રહે પેટ્રોલ ના આવે ત્યાં સુધી, કે તું લઈ આવ પેટ્રોલ ને આમાં પૂરીને પછી આમાં જ જઈએ આપણે. પરંતુ સ્વામીને એવું કાંઈ જ નહીં, એ સારી ગાડી હોય કે પછી રિક્ષા હોય, એ બંનેમાં એક સરખા ભાવથી વિચરણ કરી શકે છે. પ્રિન્સ ચાર્લ્સનો બકિંગહામ પેલેસ હોય કે છોટા ઉદયપુરના આદિવાસીનું નાનું ઝૂંપડું હોય, બંનેની અંદર એક સરખા ભાવથી એ પોતે પધરામણી કરી શકે છે. તો આ પરમ પૂજ્ય સ્વામીશ્રીની એ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ છે કે માન અપમાન, જય પરાજય, સુખ દુઃખ એ કશું જ એમને એ અડી શકતું નથી. તો આવા પુરુષ જ્યારે એ આપણને મળે ત્યારે આપણે પણ એવી સ્થિત પ્રજ્ઞતાને પામી શકતા હોઈએ છીએ. સ્વામીશ્રીની આ સ્થિતિ છે, એના મૂળની અંદર એમની પ્રજ્ઞા એ પરમાત્મામાં સ્થિર થયેલી છે. સ્થિત પ્રજ્ઞનો આમ દેખીતો અર્થ કેવો થાય, તો સ્થિતા પ્રજ્ઞા યસ્ય સ સ્થિત પ્રજ્ઞ, કે જેની પ્રજ્ઞા સ્થિર થઈ હોય એ સ્થિત પ્રજ્ઞ કહેવાય. પરંતુ શ્રીજી મહારાજે મધ્યના 17મા વચનાવતની અંદર જુદી વાત થોડીક કરી છે કે સ્થિતા પ્રજ્ઞા પરમાત્માની યસ્ય સહ સ્થિત પ્રજ્ઞ, કે પરમાત્મામાં જેનું મન જોડાઈ ગયું છે અને એને કારણે જેની પ્રજ્ઞા સ્થિર થઈ છે એ સ્થિત પ્રજ્ઞ. ટેમ્પરરી સ્થિત પ્રજ્ઞ સ્થિતિ તો ઘણીવાર રાજકારણીઓને આવતી હોય છે. ચૂંટણી ઊભા હોય ત્યારે તમે જોડાનો હાર પહેરાવો કે રીંગણા બટાટાના હાર પહેરાવો, ગાળો દો તો એ તમારી જોડે વોટ માગો આવી જ જાય. માન અપમાન મેકતા તો ઘણીવાર એને થઈ જતી હોય છે, પણ એ સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ નકામી. ઘણીવાર છોકરાઓને પરીક્ષા હોય ને તો એ દાળની અંદર મીઠું વધારે છે કે ઓછું છે એની ખબર નથી પડતી, કારણ કે ટેન્શન હોય પરીક્ષાનું. એટલે કે એને સ્થિત પ્રજ્ઞ ના કહેવાય કે આને આમ સારા સ્વાદ ને નરસા સ્વાદમાં સમાન ભાવ થઈ ગયો. પણ ભગવાનમાં મન આપણું જોડાઈ જાય અને એને કારણે સુખ દુઃખ માન અપમાન જય પરાજયમાં આપણને ખબર ના પડે, એ સાચી સ્થિત પ્રજ્ઞ સ્થિતિ. અને એવી સ્થિતિ જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે જીવનની અંદર આપણને શાંતિ પ્રાપ્ત થતી હોય છે. એવા માટે કૃષ્ણ ભગવાન કહે છે કે સ શાંતિમ અધિગચ્છતિ, કે એવો પુરુષ એ શાંતિને પામે છે. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીના મુખારવિંદ ઉપર આપણને જે શાંતિ દેખાય છે, જે પ્રફુલ્લિતતા દેખાય છે, એનું રહસ્ય આ છે કે આવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી છે. યોગીજી મહારાજ માટે રવિશંકર મહારાજ કહેતા કે યોગીજી મહારાજના મુખારવિંદને જોતા જ આપણને ખબર પડી જાય કે આ પુરુષે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે, જોતા ખબર પડી જાય કે આવી પ્રકારે એ અંતરે સુખી છે. તો આવી પ્રકારની સ્થિતિ આજે આપણને આ સ્વામીના જીવનની અંદર પણ દેખાય છે, કારણ કે આવી પ્રકારે એમણે પરમાત્માની અંદર એ પોતાની પ્રજ્ઞાને એ સ્થિર કરી છે. તો અત્યારે કહેવું હોય તેટલું કહી શકાય કે 5,000-5,000 વર્ષ પછી પણ ભગવદ્ ગીતાને જીવંત રાખવાનું શ્રેય એ જો કોઈને પણ આપવું હોય તો એ પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપી શકાય, કે આજે 5,000 વર્ષ પછી પણ ભગવદ્ ગીતા એ જો જીવંત રહી હોય તો સ્વામી જેવા સંતને કારણે. બાકી જો સ્વામી જેવા પુરુષ એ આજે પૃથ્વી ઉપર ના હોય તો આપણે પૂછવું પડત કે કિમ તદ બ્રહ્મ, કે એ સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હશે, એ બ્રહ્મ કેવું હશે. પણ અત્યારે આપણને કોઈ પૂછે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હોય તો આપણે તરત કહી શકીએ કે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, કે તમારે બ્રાહ્મી સ્થિતિ જોવી હોય તો આ પરમ પૂજ્ય સ્વામીશ્રીના તમે દર્શન કરી લો. એક ભારતના બહુ મોટા સંત મુંબઈની અંદર આવેલા અને જન્માષ્ટમીનો સમય હતો અને એ વખતે સ્વામીશ્રીના સાનિધ્યમાં આજે સમય ઉજવાતો હતો અને એમણે પોતે આ સ્થિત પ્રજ્ઞની બધી વાતો એ પ્રસંગને અનુરૂપ કરી અને પછી એક બહુ સુંદર વાત કરતા એ પોતે બોલેલા કે આજથી 5,000 વર્ષ પહેલાં અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય અને એનો જવાબ આપવા માટે ભગવદ્ ગીતાની અંદર 18 શ્લોક એ કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ આવો હોય આવો હોય આવો હોય. પરંતુ અત્યારે આ કળિયુગની અંદર જો અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે કે હે ભગવાન, સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય તો કૃષ્ણ ભગવાન અત્યારે 18 શ્લોકો બોલવાની માથાકૂટ મૂકીને એટલું જ કહેત કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજ જેવો હોય. એની અંદર ઇતિશ્રી કરી નાખે તેવા પરમ પૂજ્ય સ્વામીશ્રી
1: શ્રીમદ આવી અક્ષરધામથી અવનિમા ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે

જી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણના અત્યંત કૃપાપાત્ર લાડીલા સખા સમા સંત બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપર આપણે આગળ જોઈએ. જેમ કોઈ વૃક્ષ હોય તો એ વૃક્ષનું થડ છે એ જ વૃક્ષ માટે મુખ્ય છે. જો થડ ન હોય તો વૃક્ષ સંભવે જ નહીં. પરંતુ કેવળ થડ છે એ શોભા ન આપે. થડને ડાળી હોય, ડાળીને પાંદડા હોય તો એ થડની શોભા વધે છે. એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે થડ સમાન છે. એના વગર ડાળી કે પાંદની કોઈ શોભા કે કિંમત નથી. પરંતુ થડને લઈને ડાળીની કે પાંદડાની પણ કિંમત છે અને શોભા છે. એવી રીતે એમને કારણે થડની પણ શોભા વધે છે. એ મહારાજ સૂર્ય સમા ચંદ્ર સમા છે અને આ બધા સંતો નક્ષત્ર સમા છે. મહારાજને લઈને આ બધા સંતોની આવી વિશેષતાઓ છે. આવીને આટલી વિશેષતા હોવા છતાં, આવા ગુણિયલ હોવા છતાં પણ આ પરમહંસો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે, એમના વચન પ્રમાણે કેવી રીતે સારધાર વર્ત્યા છે એમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવું, સ્વામિનારાયણ ભગવાનને ગુરુ કરવા, ઈષ્ટદેવ કરવા, પ્રમુખ સ્વામી મહારાજના હાથે કંઠી ધારણ કરી સ્વામિનારાયણના આશ્રિત થવું ને, એ ગૌરવસ્પદ છે, આનંદની વાત છે. સમાજની અંદર એ વ્યક્તિની પ્રતિષ્ઠા પ્રેસ્ટીજ વધે છે. એ સમય એવો હતો ત્યારે કોઈ સ્વામિનારાયણના થાય તો એને પોતાની જ્ઞાતિમાંથી બહાર કાઢવામાં આવતા. જ્ઞાતિમાંથી બહાર કાઢે એટલે ગામમાંથી બહાર ન કાઢી મૂકે, ગામમાં જ રહેવાનું. પણ ગામના જે નીતિ નિયમો, કેટલાક જનસમાજના જે લાભ હોય એનાથી વંચિત થવાનું. સાવ સામાન્ય બાબત ગણીએ પણ એ અસાધારણ ગણાય એવી, ગામમાંથી એમને મીઠું પણ ન મળે, વાળંદ હજામત કરવા પણ ન આવે, અને ગામનો જે મુખ્ય કૂવો હોય એ કૂવામાંથી એ પાણી પણ ન ભરી શકે. રોટી બોટીનો વ્યવહાર તો હોય જ ક્યાંથી પછી. આવી મુશ્કેલીઓ હતી છતાં પણ સ્વામિનારાયણનો આશરો કરતા હતા. ગઈકાલે કેટલાક 1969ના દુષ્કાળના પ્રસંગોની વાત આપણે સાંભળી. 69 દુકાળની અંદર સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી દાદાના દરબારમાં રહેતા બધા સંતોના મંડળો પાડી મહારાજે વિચરણ માટે મોકલી દીધા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એવા સંત હતા કે એમને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ હતી, અને ભગવાનને પણ બ્રહ્માનંદ સ્વામીને વિશે એવો સ્નેહ અને પ્રીતિ હતી. બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન વિના રહી ન શકાય, અને સ્વામિનારાયણ ભગવાનને પણ બ્રહ્માનંદ સ્વામીનું એવું ઘેલું લાગેલું હતું કે સ્વામી થોડાક સમય પોતાથી દૂર જાય તો એમને અખંડ યાદ આવતા. પ્રસંગ એવો બને છે કે મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામીનું મંડળ વિચરણમાં ગયું છે. 3-1 મહિના થયા મહારાજના દર્શન થયા નથી, એટલે એમને દર્શન કરવાની આતુરતા થઈ, મહારાજના દર્શન કરું. પરંતુ એમને યાદ છે કે મહારાજે કહ્યું છે કે હમણે જ્યાં સુધી દુષ્કાળનું વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી કોઈએ અમારા દર્શન કરવા આવવું નહીં. કારણ એક જ હતું કે દાદાના દરબારની અંદર આટલા બધા સંતો જો રહે, મહારાજ પણ છત્રાયા થઈને રહે તો હરિભક્તો પણ આવે, અને આમેય વળી દુષ્કાળ હોય, બીજું તો કામે શું હોય.
એટલે દાદાના દરબારની અંદર કુટુંબીજનોને મુશ્કેલી ન પડે એટલા માટે મહારાજે આ યુક્તિ કરેલી. ત્રણ ત્રણ મહિના થયા સ્વામીનું મંડળ મહારાજની આજ્ઞાથી બહાર ફરી રહ્યું છે. હવે એના અંતરની અંદર વલોપાત થાય છે કે ક્યારે હરી દેખું, ભગવાનના દર્શન ક્યારે, કબ દેખું કીર્તાર નયન ભરી, ભગવાનના મને દર્શન કરવા છે. બીજી બાજુ આજ્ઞા આડી આવે છે, એને યાદ છે પરંતુ સ્વામીથી રહેવાતું નથી. અને એમણે દૂરથી સમાચાર જાણ્યા કે મહારાજ તો ગઢડામાં રહેતા નથી, હતા ગઢડામાં જ, પણ આગળ સાંભળ્યું એ પ્રમાણે દાદાના દરબારના ચાર ઓરડાના મહારાજે નામ પાડેલા. અત્યારે આપણને ખબર છે એટલે દાદાના દરબારમાં જ છે એવું મનાય, પણ એ વખતે સંતોને ભક્તોને ખબર નહોતી. આ મહારાજની એક યુક્તિ હતી, રહેતા દરબારમાં છતાંય દરબાર ગઢના નામ હતા કે ગોહિલવાડમાં ગયા છે, સૌરઠમાં ગયા છે, કચ્છમાં ગયા છે, ગુજરાતમાં ગયા છે. એટલે બ્રહ્માનંદ સ્વામી આ પ્રમાણે જે કંઈ ભાળ મળે એવી તપાસ કરી અને ગઢપુર આવે છે. બહુ બુદ્ધિશાળી સંત છે, દાદાના દરબારમાં ન જતા. દાદા ખાચરનું જ્યાં વાડી ખેતર હતું ને, એ વાડીએ જઈને ઉતારો કરે છે. દાદા ખાચરની વાડીમાં એક સાથી ખેડૂત કોષ ચલાવતો હતો. બ્રહ્માનંદ સ્વામી એમને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? ઘણીવાર જુઓ કોમ્યુનિકેશનની અંદર આવું બને છે કે ઉપલા સ્તરે એક્ઝિક્યુટિવ લેવલની અંદર જે ચર્ચા વાત થઈ હોય ને, એ નીચેના માણસ સુધી એ વાત પહોંચતી નથી. પહોંચાડવીને એ કળા કૌશલ્ય છે, પણ નથી પહોંચી શકતી. જેટલી વાત ઉપરના લેવલ સુધી જે જાણે છે ને, એને જેટલું મહત્વ ને મહિમા હોય, એવો જ નીચેના સ્તર સુધી જો પહોંચે ને તો એ માણસ સફળ થાય. દાદાના દરબારની અંદર રહેવાવાળા અંગત નજીકના જે અંતેવાસી સેવકો અને દરબાર ગઢના બધા માણસોને ખબર છે કે કોઈ પૂછે તો શું કહેવું. પણ દરબાર ગઢમાંથી જે દરરોજ બહાર જાય છે એવી વ્યક્તિને આ વાત પહોંચી શકી નથી, પહોંચાડી નથી. બ્રહ્માનંદ સ્વામીએ ખેડૂતને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? એમણે તો જેવું હૈયે હતું એવું હોઠે કહ્યું કે મહારાજ તો દરબાર ગઢમાં છે. બ્રહ્માનંદ સ્વામીને ખાતરી થઈ ગઈ કે મહારાજ તો અહીંયા છે પણ આજ્ઞા નથી એટલે જવાય નહીં. ખેડૂતને કહ્યું કે તું જા અને મારા વતી એક સમાચાર આપજે કે આવા એક તમારા સંત તમારા દર્શન કરવા માટે આવ્યા છે અને તમારી રજા આજ્ઞા માગે છે. ખેડૂત કે હું ન જાઉં, આ દુષ્કાળનું વરસ છે, કૂવાના તળિયે પાણી છે, આખી રાત પાણી થોડું થોડું ભેગું થયું ને ત્યારે માન બે ત્રણ કલાક કોસ ચાલે એટલું પાણી ભેગું થયું. સૌરાષ્ટ્રની ભાષામાં એને ઉલાળ્યો કૂવો કહેવાય. કૂવામાં પાણી જે ભરે ને એટલે ઉલેચી લેવાનું, ફરી ભેગું થાય ત્યારે ફરી પાછું કોસ ચલાવવાનો. જો કોસને ચલાવવામાં ન આવે તો પછી પાણી વધે નહીં, બીજે જતું રહે. એટલે જેટલો ઉલાળો ભેગો થાય એટલું લઈ લેવું પડે. ખેડૂતે કહ્યું કે હું ન જઈ શકું. બ્રહ્માનંદ સ્વામી કે હું કોસ ચલાવું. ખેડૂતે બ્રહ્માનંદ સ્વામીનો વેશ, એનું શરીર, એની સ્થૂળ કાય જોઈને કહ્યું કે તમે કેવી રીતે કોસ ચલાવો? કોસ ચલાવો ને એ પણ કરામત છે. પાયલોટ પ્લેન ચલાવી શકે પણ કોસ ના ચલાવી શકે. ગમે તેવો કુશળ ડ્રાઈવર હોય ને, એ મર્સિડીઝ ગાડી તમે ચલાવી શકો પણ કોસ ચલાવો ને એ બહુ અઘરો છે, એ કળા કૌશલ્ય છે એમાં પણ. એટલે ખેડૂતે કહ્યું કે તમે ના ચલાવી શકો. બ્રહ્માનંદ સ્વામી કે હું ચલાવીશ. કોસ ચલાવવામાં એવું હોય કે બે બળદ ચાલતા હોય, વચ્ચે એક જાડું દોરડું હોય, એને વરત કહેવામાં આવે. એના ઉપર માણસ ઊભો રહે એટલે બેસી જાય. જે હરરોજ કોસ ચલાવતો હોય ને એને બળદને પકડવાનો ટેકાની પણ જરૂર ન પડે. એવા દોરડા ઉપર બળદ ચાલે તો એ બેસી શકે અને બેલેન્સ રાખી શકે. આવું તો બ્રહ્માનંદ સ્વામીને કેવી રીતે આવડે? અને જો એના ઉપર ન બેસે ને તો બળદને કાંધ એટલે કે ડોકે જે વધારે વજન લાગે ને જે કોસ ચલાવવા આવવાનો હોય ને પાણી ઉપર ખેંચવામાં થોડી મુશ્કેલી પડે. બ્રહ્માનંદ સ્વામી કે જો હું તને કોસ ચલાવી બતાવું. બ્રહ્માનંદ સ્વામી કોસ વરત ઉપર બેસે કેવી રીતે બેસી શકે? નાનું છોકરું
ખેડૂત જ્યારે કોષ ચલાવતો ને ત્યારે ત્યાં આવ્યો ને તો કોષ એ વરતની સાથે લટકી જાય. બ્રહ્માનંદ સ્વામી એવી રીતે થોડી વાર લટક્યા, આમ તેમ કર્યું, અને પેલા ખેડૂતને થયું કે સ્વામિનારાયણના સંતને દર્શન કરવાની આટલી બધી તાલાવેલી છે, ચાલ હું જાઉં. અને દાદાના દરબારમાં જાય છે. બ્રહ્માનંદ સ્વામી બે ત્રણ કોષ કાઢી જોયા પણ એમાં કંઈ ફાયવું નહીં. ખેડૂતના ગયા પછી સ્વામીએ બળદને ઊભા રાખ્યા અને બાજુમાં બેઠા ધ્યાનમાં. વરુણદેવને પ્રાર્થના કરી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી, અંતરની મહારાજના દર્શન કરવાની ભક્તિ તાલાવેલી છે એને કારણે પાતાળિયા પાણી જે કૂવામાં છેક નીચે પાણી છે ને એ પાણી આપોઆપ ઉપર આવ્યું. અને શક્ય છે જેમ યંત્રથી ગમે તેટલું નીચેનું પાણી ઉપર ચડે એ મંત્રથી પણ ચડે. મંત્ર જપતા આવડવો જોઈએ, મંત્ર શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ અને હૃદયની પવિત્ર ભાવના હોવી જોઈએ. જેવું કામ યંત્રથી થાય એના કરતાં વિશેષ મંત્રથી થાય. 100 માળના ઊંચા બિલ્ડિંગની અંદર મોટર યંત્ર દ્વારા જો પાણી ઉપર ચડાવી શકાતું હોય તો મંત્ર દ્વારા પણ પાણી ઊંચે આવે. એટલે પાણી આપોઆપ ઊંચે આવ્યું અને પછી આખું ખેતર વાડી જે પાવાની હતી ને એ બધું પહી ગયું. ખેડૂત દાદાના દરબારમાં પહોંચ્યો. મહારાજની પાસે જઈને એમણે વાત કરી કે તમારા આવા એક સંત આવ્યા છે ને તમારા દર્શન માટે આજ્ઞા માગે છે. મહારાજ સમજી ગયા જે રીતે ખેડૂતે વર્ણન કર્યું. અને ઘણીવાર આપણે કહે ને તમને કહી ગયો એ મને કહી ગયો. અંતરથી જ્યારે સામે સામે તાલાવેલી લાગે ને ત્યારે બંનેના અંતરાત્માની અંદર એક જ સરખો ભાવ જાગે. મહારાજ સમજી ગયા કે આ બ્રહ્માનંદ જ હોવા જોઈએ. એમની પરીક્ષા કરવા માટે મહારાજે ખેડૂતને કહ્યું કે જે સાધુ દર્શન કરવા માટે વાડીમાં આવ્યા છે ને એને કહેજે કે આજ્ઞા નથી. એટલું જ નહીં પણ એમનું કપડું ઉતારી અને એને ધક્કો મારી અને કાઢી મૂકજો. આવી મહારાજે વાત કરી. ખેડૂત વાડીમાં જ્યારે આવે છે ને તો એને આશ્ચર્ય જોયું કે આખું ખેતર પાણીથી ભીગી ગયું હતું અને કૂવામાંથી આપોઆપ પાણી ઉભરાઈને આવતું હતું. એને જોયું આ તો સાક્ષાત ભગવાન કહેવાય. આવો ચમત્કાર પરચો તો ભગવાન સિવાય કોઈ બતાવી શકે નહીં. એના અંતરની અંદર બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે ભગવાનપણાના ભાવ જાગ્યા. નજીક આવી એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સ્વામીએ પણ આતુરતાપૂર્વક પૂછ્યું કે શું સમાચાર લાવ્યા. ખેડૂત કયા મોઢે જવાબ આપે, મહારાજે જે કહ્યું હતું એ કેવી રીતે કહેવાય. પણ મહારાજની આજ્ઞા હતી. બ્રહ્માનંદ સ્વામી જ્યારે વારંવાર પૂછ્યું ત્યારે પેલો કહે છે કે સ્વામી મને તો એવી આજ્ઞા છે. શું? મારાથી મુખેથી કહી નહીં શકાય. તો કે તારાથી જે ભગવાને કહ્યું એવું જ કહે અને એવું કર. કે મારાથી કહી શકાતું નથી તો કરી કેવી રીતે શકાય? બ્રહ્માનંદ સ્વામી કે એવું તે શું છે કે કરી ન શકાય? ભગવાને કહ્યું હોય ને ન કરી શકાય એવું કોઈ હોતું જ નથી કાર્ય. તો કે સ્વામી મારાથી એ કાર્ય નહીં થઈ શકે, મારાથી કહેતા પણ જીભ ઉપડતી નથી. સ્વામીએ કહ્યું મહારાજનું કહેલું પ્રસાદીનું કહેવાય તું કે. એણે કહ્યું સ્વામી મહારાજે મને એવું કહ્યું કે સાધુને કપડું ઉતારી ધક્કો મૂકીને કાઢી મૂક. મારાથી તમારું કપડું કેવી રીતે ખેંચાય અને તમે તો સાક્ષાત ભગવાન છો. બ્રહ્માનંદ સ્વામી છે ભગવાન તો દાદાના દરબારમાં વિરાજમાન છે, હું તો એનો દાસ સેવક છું. હવે પ્રશ્ન આવ્યો, મહારાજે જે રીતે ખેડૂતને કહ્યું હતું ને એ કરાવવાનો. ખેડૂતને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે એટલો અહોભાવ પ્રગટ થયો છે કે એનો સ્પર્શ પણ કરે ને તો એ ભગવાનના ભાવથી. હવે એને ધક્કો કેવી રીતે મારે, એનું કપડું કેવી રીતે ઉતારે? સ્વામીએ બહુ સમજાવી અને આ રીતે એમની પાસે મહારાજે જેમ કહ્યું હતું એવું કરાવ્યું. અને એવું કરાવ્યું પછી સ્વામીએ કહ્યું

એ સમયને વિશે ટોપી પહેરવી ને, કોઈ ટોપી નહોતું પહેરતું. અંગ્રેજ સરકાર આવી પછીથી જનસમાજની અંદર ટોપી પહેરવાની થઈ, કારણ કે એ લોકો ટોપી પહેરી અને વેરો ઉઘરાવતા હતા. અને એ વખતે કહેવત પડી ગઈ હતી, ટોપી પહેરામે ત્રણ ગુણ, લીએ વેરો લીએ વેઠ. જે કંઈ ખેડૂત લોકોએ કંઈક ખેતીનો પાક ઉત્પન્ન કર્યો ને, એમાંથી વેરો લેવાનો હોય ને, એ ઉઘરાણી કરવાની હતી. એટલે ટોપીવાળો આવે એટલે લોકો સલામ ભરતા હતા. એના પહેલાં કોઈ ટોપી પહેરતું નહીં. સાહેબ સાહેબ સૌ કહે ને સુખે ભરે પેટ, ટોપી પહેરીને આવે ને એને બધા સાહેબ કહે, સલામ ભરે. પણ આ સંતોએ પણ ટોપી પહેરેલી, અને સંતોએ ટોપી પહેરી પછી આ પ્રમાણે શું કહેવાય, સમાજની અંદર થોડી પ્રતિષ્ઠા વધેલી. એક ટોપીનો જ પ્રસંગ આમ તો મુક્તાનંદ સ્વામીનો છે, પણ આ પ્રસંગને અનુરૂપ છે. મહારાજની આજ્ઞાથી સંતો આવી રીતે ઘરે ઘરે ફરતા હતા ત્યારે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામીનું મંડળ અમદાવાદમાં છે, દરિયાપુરનો જે ઘુમ્મટ છે ત્યાં આગળ ઉતરેલું, ભિક્ષા માગવા માટે જતું હતું. એકવાર ગામમાં ભિક્ષા માગવા માટે જાય છે, અને કોઈ દ્વેષીએ સ્વામીને ભિક્ષા તો આપી, એની સાથે સાથે સ્વામીનું પૂજન કર્યું, અને પૂજનની અંદર કાંતિલ ઝેર ચંદનની અંદર નાખેલું, અને એ ચંદન વડે સ્વામીના કપાળની અંદર અર્ચા કરી. જેવું મુક્તાનંદ સ્વામીના કપાળે ચંદનની અર્ચા થઈ, અને તરત જ ચામડી આખી, જેમ કોઈ માણસ દાજ્યો હોય ને ચામડી ઉતરી જાય એવી રીતે આખી ખોળ ઉતરી ગઈ. સ્વામી જીવ્યા ત્યાં સુધી આ વિષની ઝેરની અસર એમને રહી. શરૂઆતના દિવસોમાં મહારાજને ખબર પડી કે આવું સ્વામીને થયું છે, એટલે પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમારે કપાળ ઢંકાય કાન ઢંકાય ને એવી ટોપી હંમેશા પહેરી રાખવી, જેથી એ ભાગની અંદર થોડો છાંયો રહે. ગઢડાથી વરતાલ જતા રસ્તાની અંદર બધા સંતો સાથે છે. મુક્તાનંદ સ્વામી આવી ટોપી પહેરી છે અને બીજા બધા સંતો ટોપી રહિત છે. ગામની ભાગોળથી સંતોનો સંઘ નીકળતો હતો, કોઈ અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે બધાએ સ્વામિનારાયણના છે, ના એક બાવો મુંડિયો છે, આ સ્વામિનારાયણનો નથી. એકવાર બે વાર એવી રીતે મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું એટલે એમને ટોપી ઉતારી નાખી. પછી બધા સરખા બધાની સમાન થઈ ગયા, પરંતુ ટોપી ઉતારવાને કારણે સૂર્યનો તાપ અસહ્ય લાગવાથી વરતાલ પહોંચ્યા ત્યાં સુધી એમને તાવ આવી ગયો અને શરીરે જરા મુશ્કેલી થઈ. એમના સેવક સંતોએ મહારાજને વાત કરી કે મહારાજ આપની આજ્ઞા હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામી ટોપી પહેરતા નથી. મહારાજે સ્વામીને બોલાવીને કારણ પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, જે ટોપી પહેરવાથી શરીરને સુખ સુવિધા થતી હોય પણ તમારા મટી જવાતું હોય એવી ટોપી અમારે પહેરવી નથી. એવી ટોપી હું નહીં પહેરું, હું ટોપી પહેરું ત્યારે બાવો કે મુંડિયો કહેવાઉં છું, હું સ્વામિનારાયણનો નથી કહેવાતો. મહારાજે કહ્યું કે સ્વામી, તમે ટોપી પહેરશો ને ત્યારે તમે હવે સ્વામિનારાયણના કહેવાશો, અને બીજા બધા સંતોના તમે મુખ્ય છો ને, મુખ્ય એવું તમને લોકો હવે કહે છે, તમને બાવા કે મુંડિયા નહીં કે, અમારી આજ્ઞા છે જાઓ ટોપી પહેરો. બ્રહ્મા

સ્વામી આવી રીતે આ પદ લખી અને મોકલ્યું અને પદની અંદર છેલ્લી પંક્તિમાં લખ્યું હતું, આર્ધ ભાવે દીનતાથી મહારાજને અંતરથી પ્રાર્થના કરે

મહારાજે પદ સાંભળ્યું, ખેડૂતને કહ્યું તું જલ્દી જા અને સ્વામીને અમારી પાસે બોલાય. સ્વામી આવ્યા, મહારાજ ભક્તિભાવપૂર્વક એમને ભેટે છે. ત્રણ ત્રણ મહિનાથી મહારાજના દર્શન નથી થયા, એમનું જે દુઃખ છે એ દુઃખ મહારાજ બ્રહ્માનંદ સ્વામી તરત ભૂલી જાય છે. અને મહારાજ કહે છે કે સ્વામી હવે તમે અહીંયા જ અમારી સાથે રહો. આવી બ્રહ્માનંદ સ્વામીને મહારાજની વિશે પ્રીતિ હતી. છતાં પણ પ્રથમના 44ના વચનામૃતની અંદર મહારાજે પ્રીતિની વાત પૂછી, સ્નેહનું લક્ષણ શું? બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો કે પિંડ બ્રહ્માંડથી નિષ્પુર રહેવું એનું નામ સ્નેહ. વ્યાખ્યા 100એ 100% સાચી છે, જવાબ 100એ 100% સાચો છે. પિંડ અને બ્રહ્માંડ, પિંડ એટલે પોતાનું શરીર અને બ્રહ્માંડ એટલે સમગ્ર જગત, આ બંનેથી નિષ્પુર રહેવું એનું નામ વૈરાગ્ય એટલે સ્નેહ કહેવાય. મહારાજે પણ આવી જ વાત શિક્ષા પત્રે સ્નેહો સ્નેહની વ્યાખ્યા, વૈરાગ્ય નેમ અપ્રીતિ શ્રીકૃષ્ણેતર વસ્તુ છું, વાત સાચી છે. પરંતુ શ્રીજી મહારાજ ભરી સભાની અંદર સંતો ભક્તોની વચ્ચે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સ્વામી તમને તો સ્નેહની દિશ જ ન જડી. બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે હા મહારાજ આપ ઉત્તર કરો. પછી મહારાજ ઉત્તર કરે છે, ઉત્તર વાંચીએ તો જેવું બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે એવું જ છે, પણ ભગવાનના શ્રી મુખથી આવ્યું છે. એમણે મહારાજને એવો તર્ક ન કર્યો કે મહારાજ મેં જે કહ્યું ને તમે કહ્યું એમાં શું ફરક છે, મેં પાણી કહ્યું ને તમે વોટર કહ્યું એમાં ફરક શું છે. આવા બ્રહ્માનંદ સ્વામી નિસ્તર્ક બુદ્ધિ, ભગવાન જેમ કે એમ કરવું. દુષ્કાળના જે પ્રસંગો ચાલી રહ્યા છે, મહારાજ દાદાના દરબારની અંદર છે અને એક એવો જ ભક્ત મહારાજને અંતરથી પોકારી રહ્યો છે અને મહારાજ પણ ગઢપુરથી રિસાઈને, આમ તો એમને જવું હોય ત્યારે ઘણી બધી યુક્તિઓ કરે, ભગવાન છે ને મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઉચરે, એ કોઈના બંધનમાં ના આવે. તે ભગવાન એક આવું ચરિત્ર કરીને ગઢપુરમાંથી છાના છતરાયા નહીં છાના એકલા નીકળી જાય છે અને ગઢપુરવાસીઓને ખબર પડે છે કે મહારાજ ગઢડામાં નથી. ચારેય તરફ તપાસ કરે છે પરંતુ ક્યાંય મળતા નથી. બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર વગેરે મહારાજને શોધવા માટે નીકળે છે. જો એમની વૃત્તિ કેવી છે કે ભગવાન ક્યાં ગયા એ ભગવાનને તો ખબર હોય અંતર્યામી પણ કોણ ક્યાં છે એમ, પણ ભક્તને ખબર પડી જાય કે ભગવાન ક્યાં છે અને અહીંયાથી ગયા તો ક્યાં અહીંયા જ હશે, એવી રીતે મહારાજનું પગેરું કાઢે છે. અને ખરેખર જે જગ્યાએ મહારાજ ગયા હતા ને ત્યાં જ પહોંચે છે. રામાયણની અંદર એક બહુ સરસ પ્રસંગ આવે છે, જેને જેની પ્રત્યે અસાધારણ સ્નેહ હોય ને એને મળે જ. જેહી કુ જેહી પર સત્ય સનેહુ સો તુહી મિલહુ ન કછુ સંદેહુ. જેને જેના પ્રત્યે અસાધારણ સ્નેહ હોય એને મળે જ. બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર મહારાજને શોધવા માટે લીમડીની બાજુમાં લીંબલી ગામ છે ત્યાં સગરામને ત્યાં ગયા. સગરામને ત્યાં જેવા ગયા અને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન અહીં આવ્યા છે. સગરામે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા નથી આવ્યા, પણ બાજુમાં કણોતર ગામ છે ને ત્યાં મહારાજ ગયા છે. મહારાજ મારે ઘરે આવ્યા હતા, મને કહ્યું કે મારે અહીંયા ગુપ્તવાસમાં સંતાઈને રહેવું છે, મારા કુબામાં તો સંતાઈ એવું ક્યાં હોય, એટલે મેં કહ્યું કે મહારાજ આ અમારું ઘર છે. મહારાજ ઘરની અંદર પ્રવેશ કર્યો પણ ત્યાં તો કંઈ સંતાઈને ખાનગીમાં રહે એવું કંઈ જોયું નહીં, એટલે મહારાજ અહીંયાથી નીકળી અને બાજુમાં એક બીજું ગામ છે જેનું નામ કણોતર છે અને ત્યાં મારો નાનો ભાઈ સાદુલ રહે છે, તો મહારાજ ત્યાં આગળ ગયા છે. હવે બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચરને તો મહારાજનું જ કામ હતું, એટલે આ પ્રમાણે અહીંયાથી તરત જ નીકળી અને કણોતર જાય છે. કણોતરની અંદર જ્યારે મહારાજ જાય છે ત્યારે પ્રસંગ એવો બને છે કે વેજો અને સાદુર બે ભાઈઓ છે, તો મહારાજ પહેલાં વેજાના ઘરે જાય છે.
વેજાના ઘરે જઈને મહારાજે જોયું કે એમના ઘરે પણ આવી રીતે સંતાય એવું બરાબર હતું નહીં. એટલે પછી મહારાજ ત્યાંથી શાર્દુળના ઘરે જાય છે. શાર્દુળના ઘરે જવા માટે વચ્ચે બે ભાઈનું ઘર બાજુબાજુમાં વચ્ચે નાની એક દિવાલ હતી. મહારાજ ઘરેથી આમ બારે નીકળી અને એના ઘરે જવાને બદલે નાની જે દિવાલ હતી ને એ દિવાલ કૂદી, સૌરાષ્ટ્રની ભાષામાં કે ટપી ગયા, કૂદી અને શાર્દુળના ઘરે ગયા. બન્યું એવું કે એમના પગની અંદર જે મોજડી પહેરી હતી ને એક મોજડી આ વેજો જે હતો એના ઘરની અંદર પડી રહી, એક મોજડી મહારાજના પગમાં રહી. એટલે મહારાજે કહ્યું પેલી બીજી મોજડી મને આપ. વેજો કે મોજડી તો નહીં આપું, પણ તમારા પગમાં જે મોજડી પહેરી એ મને આપો, નહીંતર હું કોઈ આવશે એને કહી દઈશ કે સ્વામિનારાયણ અહીંયા છે. હરિલીલામૃતની અંદર આ પ્રસંગને બહુ સારો લખ્યો કે જે નીચી જાત હોય ને એના પેટની અંદર વાત ટકે નહીં. ખાનગી કોઈને રાખવાનું હોય ને જો તમે કીધું ને આ કોઈને કહેતો નહીં તો સમજી લેવો બધાને કહેશે ને એટલું કહેશે કે આ કોઈને કહેતો નહીં. જેને જેને વાત કરે ને કહેશે જો આ તને જ કહું છું, તું કોઈને કહેતો નહીં. એ બીજાને કહે હું તને કહું છું, તું કોઈને કહેતો નહીં. નીચી જાતિની અંદર પેટમાં વાત ટકે નહીં. મહારાજે જોયું કે આને ટાણે યુક્તિ કરી, અને ભગવાન અંતર્યામીપણે જાણતા હશે કે બ્રહ્માનંદને સુરાખાચરને અમને તપ લેવા માટે આવી રહ્યા છે, એટલે મહારાજે પોતાની મોજડી આપી દીધી. બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર વેજાના ઘરે આવીને ઊભા રહે છે. સ્વામિનારાયણ અહીંયા છે, એના બોલવામાં જ એવા ગેંગે ફેફે થાય છે ને સમજી જાય છે કે અહીંયા જ છે. પણ એમના ઘરે તપાસ કરી મહારાજ ત્યાં ના મળ્યા. બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર સાદુરના ફળિયામાં જઈને અડ્ડો માર્યો, ત્યાં જ બેઠા. હવે ઘરની અંદર જે લોકો હોય ને બારે જવું હોય તો કેવી રીતે જાય? એક ખાટલા ઉપર બે આ બાજુ ખૂણામાં બેસી ગયા બધા. શાર્દુળના ઘરના બધા જે હતા એમને કંઈક કામ પ્રસંગે બારે જવું હતું. હવે મહારાજે પણ વિચાર્યું કે આ લોકો તો અહીંયા આવીને બેઠા છે ને બારે જશે નહીં, એટલે મહારાજે યુક્તિ કરી અને આ વાઘરી જ્ઞાતિના જે બૈરાઓ હોય એમના ઘરના જે કપડાં હોય ને એવા મહારાજે કપડાં શરીર ઉપર ધારણ કર્યા. કરણીબાના પ્રેમથી મહારાજે એકવાર ધમડકાની અંદર આ પ્રમાણે સ્ત્રીના વસ્ત્ર ધારણ કરેલા. શરૂઆતની અંદર એભલ ખાચરની ઉપાધિને કારણે દાદાના દરબારની અંદર મહારાજ હતા અને એકવાર સ્ત્રીના કપડાં મહારાજે પહેરેલા. આજે ત્રીજી વાર મહારાજે આ કુટુંબના કપડાં પહેર્યા, સ્ત્રીનો વેશ ધારણ કર્યો. અને સ્ત્રીઓ આમ નીકળે ને એની સાથે સાથે મહારાજ પણ ઘરમાંથી બહાર નીકળી ગયા. સુરાખાચર મહારાજની આજ્ઞા પ્રમાણે યતિ છે, બ્રહ્માનંદ સ્વામી પણ યતિ અને સુરાખાચર પણ યતિ. આ અમારા યતિ આવ્યા, બંને યતિઓ મહારાજની ભાળ કાઢવા માટે અહીં આવેલા છે. સુરાખાચરે જેમ લક્ષ્મણજીએ સીતાજીના પગ જોયા હતા ને એવી રીતે શરીરના ઉપરના ભાગમાં તો દ્રષ્ટિ ન કરી, પરંતુ એમને 100% ખાતરી થઈ ગઈ હતી કે અહીંયા જ મહારાજ છે. એટલા માટે યતિ હોવા છતાં પણ ભગવાનને શોધવા માટે, ભગવાનની ભાળ કાઢવા આવ્યા છે ને એટલા માટે એમણે નીચે દ્રષ્ટિ કરી અને ચાલ જોઈ. સ્ત્રીઓની ચાલ અને ભગવાનની ચાલની અંદર ઘણો ફરક હોય. જુઓ છબી, જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે હીરની નાડી સુથણલી સોનેરી. ભગવાનની જે ચાલ છે ને ચટકંતી ચાલ હોય, એની આખી ચાલવાની રીત જુદી. એટલે સુરાખાચરને ખબર પડી જાય છે કે આ મહારાજ છે અને મહારાજને એવી રીતે બોલાવે છે. મહારાજ પણ પામી જાય છે કે આ હવે અમે ગમે તેવા વેશ પલટો કરીશું કે ગમે તે કરીશું, પરંતુ અમને છોડવાના નથી. પછી મહારાજ આ પ્રમાણે એમને દર્શન આપે છતાં થાય છે. એ પ્રસંગે બ્રહ્માનંદ સ્વામીએ એક અદ્ભુત પદ બનાવ્યું, વાતલડી રોને રાતલડી વાલા પૂછું એક વાતલ. આમ તો ચાર પદ છે, આ ચોથું પદ છે. વાતલડી રોને રાતલડી વાલા પૂછું એક વાતલડી. મહારાજ તમે આ શું કર્યું? મોરલડી સાટે મારા મોહન દીધું વેલણ કેણે દાતરડી.
તમે ઉતાવળમાં ને ઉતાવળમાં સ્ત્રીના કપડાં તો પહેરી લીધા, પણ તમે શરીર સામે તો જુઓ. તમે અધરોષ્ટ પર જે મોરલી ધારણ કરો ને, એ મોરલીને બદલે અત્યારે વેલણ આવ્યું, મોરલી પડી રહી છે તમારી. પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી ઓઢી નવી ભાતરડી. તમે શરીર ઉપર હંમેશા જે પીતાંબર પહેરતા ને, આ તમારા શરીર ઉપર તો જુઓ પીતાંબર નથી, આ તો સાડી આવી ગઈ છે. છેલ્લે બ્રહ્માનંદ સાહેબ કે, બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં. કોને? બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય તમારી છાતરડી. ખરેખર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન કો, ખુદા કો, કિસકી અદબ. મારા તમારા જેવો હોય ને, આપણે આવી રીતે ન વર્તી શકીએ. આપણી ઇમ્પ્રેશનમાંથી આપણે બહાર જ નથી આવતા. સામેની વ્યક્તિને કેવું લાગશે, સમગ્ર એ વિચારથી જ આપણું જીવન જીવાય છે. એક ભગવાન અને સંત એવા છે કે સ્વ સ્વરૂપની અંદર સ્થિત થઈ અને પરમાત્માના સ્વરૂપની અંદર લીન રહે છે, એને લોકની કંઈ પડી જ નથી. લોકોની જેને ન પડી હોય ને, એ જ આવી અલમસ્તાઈથી જીવન જીવી શકે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે, બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં. મહારાજ, તમને પણ મનમાં શંકા કે સંશય ન થયો કે લોકો મને ભગવાન કહે છે ને, હું આવું કરું તો લોકો મને શું કહેશે? અને બીજી રીતે બ્રહ્માનંદ સ્વામી પોતાને કહે, મહારાજ તમે ગમે તેવા વેશ ધારણ કરો કે ગમે તેવા કેશ વધારો, તમારા સ્વરૂપની અંદર મનની જે એકવાર વૃત્તિ લગાવી છે ને, એમાં કોઈ ફેરફાર ન થાય. તમારા સ્વરૂપનો એકવાર જે નિશ્ચય કર્યો છે ને, વર્તાલનું પહેલું વચનામૃત, ચાહે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, ભગવાનને કે અમને પોતાના અમારા અંતરની અંદર, પણ તમારા સ્વરૂપનો જે નિશ્ચય કર્યો છે ને, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય તમારી છાતરડી. તમારી છાતીને ધન્યવાદ છે મહારાજ કે આવા વેશ ધારણ કરવા આવ્યા. ગરીબ નિવાસ, તમે સાચે જ ગરીબ નિવાસ છો. એક ગરીબને ત્યાં આવ્યા, એટલું જ નહીં, પરંતુ તમે આવો વેશ પણ ધારણ કરી અને એમને આવું સુખ એક સ્મૃતિ આપી. જિંદગીભર તમારા લીલા ચરિત્રો લોકો સંભાળશે. અને ભગવાનની વિશે અનન્ય ભાવે નિષ્ઠા નિશ્ચય કેવી રીતે રાખવાનો હોય, આ પ્રસંગ ઉપરથી સાર સમજશે. મહારાજ તમને પણ ધન્ય છે, અમને પણ તમારો નિશ્ચય રહ્યો. તમારા વિશે કોઈ, તમારા ચરિત્ર વિશે કોઈ શંકા નહીં ગઈ. અમે અમારી જાતિને પણ અમે ધન્ય સમજીએ છીએ. પરીક્ષિત રાજાને સુખદેવજી ભગવાનના લીલા ચરિત્ર સંભાળતા અને દસમ સ્કંદની અંદર ગોપીઓના ચીરહરણને કુબજાના ઘરનો જ્યારે પ્રસંગ આવ્યો ને, ત્યારે પરીક્ષિત અન્ન શનનો ત્યાગ કરી મોક્ષ માટે જ કથા સાંભળતા છતાં પણ ભગવાનના ચરિત્ર જોઈ, સ કથમ ધર્મ સેતુ નામ, ધર્મના ધરતલ રક્ષક એવા ભગવાને પરદારાનો સંગ કેમ કર્યો, એવો મનની અંદર સંકલ્પ થયો. અને પરીક્ષિત સુખદેવજી પામી ગયા કે પરીક્ષિતનું મન વિચલિત થઈ રહ્યું છે, સાઈડ ટ્રેક ઉપર જઈ રહ્યા છે.

ભગવાનના ચરિત્ર સાંભળીને આવું થાય. બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ આપની કૃપા છે, આપ ગમે તેવા ચરિત્ર કરો, પરંતુ એની વિશે અમારું મન સંશય કરે નહીં. પંચાળા નરેશ ઝીણાભાઈ મહારાજને વારંવાર કહેતા કે મહારાજ દાદાના દરબારમાં જેવો ફૂલદોળનો ઉત્સવ કર્યો એવો ઉત્સવ એક અમારે ત્યાં પણ કરો. મહારાજ કહ્યું, સમય આવે તમારે ત્યાં પણ એવો ઉત્સવ કરીશું. ઝીણાભાઈ પણ ખરેખર મહારાજના અનન્ય એવા ભક્તો હતા. ભગવાન પ્રત્યેની એવી લાગણી પ્રેમ, ભગવાન પ્રત્યેનું એવું અનન્ય જોડાણ હતું. એમના ભક્તિભાવથી મહારાજ એક ફૂલદોળનો ઉત્સવ પંચાળા કરવાનું નક્કી કરે છે. દરબાર ઝીણાભાઈએ ઉત્સવની સંપૂર્ણ તૈયારી કરી. મહારાજ સંતો ભક્તો સહિત પંચાળા પધાર્યા છે. હુબળી નદીને કાંઠે આ પ્રમાણે મહારાજે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે ઉત્સવની બધી તૈયારી થઈ છે. મહારાજ સંઘ સહિત પધાર્યા છે અને અહીંયા આગળ ઉત્સવ થવાનો છે. સંતો ભક્તોની એવી ઈચ્છા હતી કે મહારાજ જેમ ભગવાન કૃષ્ણએ ભક્તોની સાથે રાસ રમ્યા ને એવી રીતે આ પૂનમની રાતે આપ અમારી સાથે રાસ રમો. મહારાજ એમાં પણ સંમત થયા અને ગામની ભાગોળે એને માટેની બધી તૈયારીઓ થઈ. બધા સંતોના અંતરમાં આનંદ છે કે મહારાજ આવી રીતે આજે આપણી સાથે રાસોત્સવ કરવાના છે અને બીજે દિવસે ફૂલદોળ ઉત્સવ થવાનો હતો. પૂનમને રાત્રે મહારાજ સંતો ભક્તોની સાથે રાસ રમવાના છે. કચ્છ ભુજના ધુવા બરાઉ ગામના ભક્તોએ મહારાજને પોશાક પહેરાવેલો. એ પોશાક પહેરી અને મહારાજ રાસ જ્યાં રમવાના છે ને એ રાસ રમવા માટે ગામની ભાગોળે જ્યાં આગળ તૈયારી કરી હતી ત્યાં જઈ રહ્યા છે. એ વખતે મહારાજે કેવા વસ્ત્રો પહેર્યા છે, કેવા શણગાર પહેર્યા છે, બ્રહ્માનંદ સ્વામી એના ચાર પદ બનાવ્યા છે.

માં સખી આટાદાર અનુપ પિયાજીની પાઘડી એ તો વિસરે નહીં, પણ એક જીવલડામાં અહીં ભળી તોરો ફૂલ તણો નવરંગ મોળીડા ઉપરે જોઈ ધર્મકુંવરનું રૂપ મારા નેણા ઠરે. આટાદાર અનુપ પિયાજીની પાઘડી. આખલડી શરદ સરોજ રસીલા લાલની, દેખી મનડું પામે મોહ તિલક છબી ભાલની. એ પદની અંદર કહે છે, રૂડો રાજે છે નલવટ રે સખી

લો કાજુ મોતીડે જડિત કટાર. કચ્છ ભુજમાંથી જે ભક્તો કટાર તલવાર લાવેલા ને મહારાજ શરીર ઉપર ક્યારેય ધારણ કરી નહોતી. આજે ભક્તોના કામ ક્રોધાદિક દોષોને દૂર કરવા, ભક્તોના ભાવ અંગી કરવા મહારાજ આવા વસ્ત્ર આભૂષણ પહેરી અને જ્યાં આગળ ભક્તો સંતો ભક્તોને હવે રાસનું સુખ આપવાના જ્યાં આગળ એક સમય શશી ઉદિત હતી. હોય મન અધિક હુલાસ, જમુના તટ વ્રજ નારસુત રસ્યો મનોહર રાસ. ભગવાન કૃષ્ણે ગોપીઓની સાથે જે રાસ રમ્યા હતા એવો જ આજે રાસ અહીંયા જામ્યો છે. ભગવાન પણ ભક્તો પર અસાધારણ અકારણ કરુણા વરુણા લઈ બન્યા છે. એમણે જેટલા સંતો ભક્તો છે ને એટલા સ્વરૂપ સ્વરૂપ ધારણ કર્યા છે. અને મહારાજે કહ્યું એ પ્રમાણે સાત કુંડાળા મહારાસ છે. આ રાસ નથી પણ મહારાસ છે. એક કુંડાળું પછી બીજો. ગઈકાલે યુવાનોએ મસ્તી કરી હતી, થોડી રવિવારની મજા માણી હતી. મહારાજે સાત કુંડાળા આ પ્રમાણે અને વચ્ચે બ્રહ્માનંદ સ્વામી અને ગાયક મંડળ બધા સંતો જે છે એ લોકો આ પ્રમાણે ઝાંઝ પખવાજ ઢોલ મૃદંગ લઈ અને કીર્તનો ગાય છે. મહારાજ પણ ભક્તોને સુખ આપવા આ પ્રમાણે એટલા રૂપ ધારણ કર્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ પદ ઉપાડ્યું સખી.

અરે જેટલા સંતો ભક્ત હતા એટલા મહારાજે આ પ્રમાણે રૂપ ધારણ કર્યા છે. અને પછી તો મહારાજે એવો રાસ રમ્યા ને એવો ચગાવ્યો, ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ભક્તોને સુખ આપવા માટે આજે એમણે આવી રીતે કૃપા કરુણા કરેલી છે. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજે સાથે લીધા, એક બે ભજનો ગાયા પછી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે હાથ ખેંચી અને એમને પણ રમવામાં સાથે લીધા. સ્વામીનું સ્થૂળ શરીર અને સંતો એક પછી એક ચલતીના પદો બોલતા જાય, બ્રહ્માનંદ સ્વામી તો થાક્યા. યુક્તિ કરીને એમને પાડી, કહ્યું મહારાજ હું એક પદ સંભળાવું, એમ કરીને બ્રહ્માનંદ સ્વામી વચ્ચે કુંડાળામાં બેઠા. પણ મહારાજ તો જે રીતે રમતા હતા, અને ખરેખર ભગવાન છે ને ભક્તિને વશ છે. પ્રેમ ભક્તિ જને ઘટ આવે

રમનોરે, તમારી સાથે હરવું ફરવું, આ રાસ રમવાનું મને અત્યંત વાલું લાગે છે. પણ થયા થકિત ન ચાલે મારા પાવ, પ્રભુ મારા પગ થાકી ગયા છે, મારાથી તમારી સાથે ફરી, અને આમેય ભગવાનની સાથે કોણ ફરી શકે. સ્વામી માટે આપણે કહીએ છીએ ને, કહી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ, મારા સ્વામી જી કરે છે તેમ કરી તો જુઓ, સહી તો જુઓ રે કોઈ સહી જુઓ, પ્રમુખ સ્વામીએ જેવું કર્યું છે કોઈ કરી જુઓ, એમણે જેટલું સહ્યું છે એવું સહી જુઓ, એમણે જેટલું વહ્યું છે ફર્યા છે ને એટલું કોઈ ફરી જુઓ, કોઈની તાકાત નથી, એની મોજડીમાં કોઈનો પગ ન આવે. બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ હું થાકી ગયો છું. મહારાજ તો એમની વાત સાંભળતા નથી. સ્વામીએ યુક્તિ કરી, બાજુમાં કોઈનું ઘાસનું એક ગંજી હતી, બાજુમાં કોઈનું એવું ફળિયું ખળું હતું ને, કોઈને કહીને ત્યાં આગળ પૂળો સળગાવ્યો અને આગ લાગી, એટલે પછી કોઈ ચોર આવ્યા ને આગ લાગી, એમ કંઈક ગોકીરો થયો ને બધો રંગમાં ભંગ પડ્યો. આ પ્રસંગે જ બ્રહ્માનંદ સ્વામીએ સર સર સર પર સધર અમર સર અનુસર કર કર વર ધલમેલ કરે હરિહર સુર અછર અવર અતિ નિર્ભર ભર મન હરખ ભરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ શિર સમર નમે ઘન રૌપટ ખર ફરર ઘરર ઘર ઘૂઘર રંગભર સુંદર શ્યામ રમે. આ છંદ પણ બ્રહ્માનંદ સ્વામી એ જ પ્રસંગે બનાવેલો છે. મહારાજે સ્વામીને આ પ્રમાણે પોતાની મૂર્તિનું સુખ આપ્યું અને સૌ ભક્તોને પણ એ રીતે સુખ આપ્યું. આવી રીતે શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી સંતો ભક્તોની સાથે કેવા ઓતપ્રોત છે, આપણા આ પ્રસંગથી આપણને ખ્યાલ આવ્યો. આવી નાની પ્રકારની લીલા કરી ભગવાન ભક્તોને વશ આધીન છે, એવી ખરેખર પ્રેમ ભક્તિ જેના અંતરની અંદર આવે તો ભગવાન પણ પોતાની મૂર્તિનું આવી રીતે આવું અદ્ભુત સુખ આપતા હોય છે, એવા ત્રણ પ્રસંગો સમય અનુસાર આપણે અત્યારે જોયા. બાકીના પ્રસંગ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.

श्री स्वामी नारायण भगवान जय। जो आपणे शास्त्री महाराजे कहू के मारू कार्य चालू रहेशे, आपणे समझिए ना समझिए, गोथा खाइए गमे, पण शास्त्री मानू कार्य चालू ज रहेवानुं छे। एटले एमां आपणे भरी जईए ए साचो सिद्धांत छे, साचो सिद्धांत छे, શાસ્ત્ર સંમત છે અને કોઈ વાત અવિદ્વાન નથી। શાસ્ત્રી મારે જે કાર્ય કર્યું છે એ બધું બધાને માન્ય છે અને આ ભદ્રેશ સ્વામી શહેરમાં બધે આખી દુનિયામાં બધે ફર્યા અને મોટા મોટા વિદ્વાનો પણ કબૂલ કર્યું છે। એટલે શાસ્ત્રી માનું સિદ્ધાંત ખાલી સંસ્કૃતમાં નથી પણ મૂળ તત્વ તો એ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, જે મહારાજે જે શાસ્ત્રી મહારાજે જે પધરાવી મૂર્તિ પધરાવી દીધી। હવે એક ગમે એવા સંજોગો હોય ને, પણ બીજા તો ઠરી જાય કે ના મહારાજની મરજી નથી, એ મુશ્કેલી આવે તે વખતે ઠરી જાય। શાસ્ત્રીમાં કે મહારાજની મરજી છે જ અને એ રીતે કાર્ય કર્યું કે બીજા બધા ઠરી જ જાય। ખરેખર આટલી મુશ્કેલીઓ, બધી પ્રકારની મુશ્કેલીઓ, એમાં કોઈ માથું ઊંચું ના કરી શકે અને છેવટે કે આગળ ચાલશે, બહુ જ્ઞાની હોય તો કે આગળ મહારાજની મરજી હશે એમ થશે। પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે ના મહારાજની મરજી છે જ। એટલે કસણી એટલે આપણે સંઘર્ષ કરવું પડશે, પણ મારાની મરજી છે જ। અને ખરેખર જે ખૂણિયું જ્ઞાન કહેવાતું હતું શાસ્ત્રીમાં, આજે છેડે ચોક ચરોતરના ચોકમાં લઈ દીધું અને મહારાજ સ્વામી જે મહારાજ ક્યાંય હતા, સ્વામી ક્યાંય હતા, બધા ભેગા કરીને અને મધ્ય મંદિરમાં પધરાવી દીધા। આમ તો વઢવાન શરૂઆત થઈ ગઈ હતી, પણ આપણે ભોજાસનમાં જે કેટલો આનંદ, કેટલો બધું કેફ હશે બધા, કારણ કે જે સિદ્ધાંત સમજે એની વાત છે। સિદ્ધાંત સમજ્યા જે જૂના હરિભક્તો પણ આ સિદ્ધાંત સમજ્યા હતા તો એને તો ખરેખરો આનંદ કેફ વર્ત્યો હશે। એટલે આ અને આ લોકો કારિકા બોલ્યા એટલે મજા આવી ગઈ। એટલે આપણે જેમ ગંગા કિનારે નદીમાં પાસે બેઠા હોઈએ અને આ બધા સંભળાતા સાંભળતા હોઈએ આપણે, એ ખૂબ આનંદ થયો। અને જે એમાં વાત આવી દિવ્ય કારિકામાં ટ્રાન્સલેશન, દિવ્ય દિવ્યની વાત આવી કે આપણે દીવ ભાવ રાખો, એ બધી વાત આવી, તો બધું એકનું એક જ છે બધું, આમ આમ આમ આમ કરો આમ કંઈ પછી એક જ છે। મહારાજ ને સ્વામી એ મુખ્ય તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, શાસ્ત્ર સંમત છે, કોઈ વસ્તુ શાસ્ત્ર બહાર નથી અને એવું આપ અને સાબિત થતું જાય છે। ભદ્રેશ સ્વામી બધે ફરે છે અને બધા બધા કાનપટ્ટી પકડીને કબૂલ કરે છે। એટલે સિદ્ધાંત સાચો છે, કલ્પિત નથી, આ કંઈ ગપગોરા નથી, સાચી વસ્તુ છે,
महाराज ने स्वामी आप पृथ्वी पर पधार्या एक अभी वात जुदी से एक आक आई पृथ्वी पर पधार्या खेल खेली गया आप रही गया जे जेने एकांतिक भक्तों कहीं समझा अने पण तो शास्त्री महाराजे जे स्पष्टता करी अने मूर्तिओ पधराई दीधी अमे कोई फेरफार ना थाय हजारों वर्ष सुधी आ मूर्तिओ द्वारा महाराज स्वामी सिद्धांत साथे शास्त्रमां होय अने आपणने कहेवामां आवे શાસ્ત્રમાં તો બધું ફરી જાય બધું આમ તેમ આમ પણ મૂર્તિઓ પધરાઈ હતી મૂર્તિમાં પાંચ મંદિરમાં મૂર્તિઓ પધરાઈ હતી તો સ્પષ્ટતા એટલી બધી કરી અને બધાને સુલભ થઈ ગયું બધા સમજે ના સમજે પણ તો આ મારા ભજન કીર્તન બધું કર્યું અને જે આપણે તો ઘણા બધા સમજે જ છે નથી સમજતા એવું નથી પણ તો આ માર્ગ એવો મૂકી દો વહેતો મૂકી દો ભક્તિ માર્ગ જે બધાને સુલભ થઈ જાય વિદ્વાનોને પણ નમવું પડે અને આ મૂર્તિઓ એટલે એમાં કોઈ ના પડી શકે એમ નથી શાસ્ત્રીમાં જબ્બર કાર્ય કર્યું છે અને શાસ્ત્રીમાં જે આપણા બધા માટે અનંતકાળ સુધી બધું આ જે એમનું કાર્ય અને એમનું કાર્ય દ્વારા પ્રગટ જ છે શાસ્ત્રીમાં જ યોગી બાપા પ્રમુખ સ્વામીમાં જ બધા પ્રગટ જ છે રહેવાના છે એમાં કોઈ મતભેદ પાડી શકે એમ નથી એટલે પણ આપણે અત્યારે તો આ લાભ લઈ લેવો મહારાજનો જે સિદ્ધાંત છે મહારાજની આજ્ઞા છે એ પ્રમાણે રહીને ધર્મમાં રહીને આપણે બધું ભક્તિ સેવા કરવાની છે ધર્મ નિયમમાં ના રહીએ એટલે મહારાજને રૂચે નહીં મહારાજ એટલે મહારાજને ખરેખર રાજી કરવા હોય તો આપણા ધર્મ નિયમમાં રહીને આપણા જે દાસભાવ લાવીને અને બધાને મહિમા સમજીને એકબીજાને અંદર અંદર ચરણ સ્પર્શ કરીને એ જ ભાવના રાખવી બીજી ભાવના રાખવી જ આ અબજો રૂપિયાની કમાણી છે અને બીજી બધી તમારી ઈર્ષ્યા અને માન ને 5-25 રૂપિયાનું છે અને એ નાશન છે તમારો દેહ પડે એટલે બધું વિલીન થઈએ પણ આ જે મૂલ્યો છે મહારાજના મૂલ્યો દાસભાવ રાખવું મહારાજે કંઈક જે સત્સંગમાં જે દાસનો દાસ થઈ રહે તે ભક્તિ ભલી માનીશ રાચીશ તેના રંગમાં એટલે એ આ બધા સિદ્ધાંતો અનાદિકાળથી મહારાજ સ્વામી તો અનંત બ્રહ્માંડમાં અનંત વખત પધાર્યા છે તો અરે મહારાજ સ્વામી બીજા કોઈ નહીં એ અનંત બ્રહ્માંડમાં બધે એક એક બ્રહ્માંડમાં પધારેલા છે પણ મહારાજ સ્વામી જોડ છે બ્રહ્મ અને પ્રભુને એ સાથે જ રહે છે અને એવી રીતે આ શાસ્ત્ર તો ક્યાંય શાસ્ત્રની કોઈ ગણતી નથી આ તો બ્રહ્માંડ અનંત બ્રહ્માંડમાં મહારાજ સ્વામી પધારે એ કોઈ શાસ્ત્ર આવતું જ નથી બધું શાસ્ત્ર ટૂંકું પડે બધું પણ આપણે તો એટલી જબરજસ્ત વસ્તુ મળી છે અને શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન કેટલા પર છે પણ આ આપણી વચ્ચે આપણું કલ્યાણ કરવા માટે પધાર્યા પૃથ્વી પર પધાર્યા લીલા વિસ્તારી પોતાને અને સુખ આપ્યું અને મહારાજ સ્વામી સિવાય આ
પ્રગટ ન થયો તો શાસ્ત્રમાં તો આપણે અધરતાલ બધું રહ્યું હોય, પણ પ્રગટ થયા લીલા વિસ્તારી પોતે મૂર્તિમાન બધાને ભક્તો એકાંતિક ભક્તોને સુખી કરવા માટે, એમના મનોરથ પૂરા કરવા માટે આ લોકમાં બધું પધાર્યા. પણ એ તો એકને એક જ છે, મહારાજ અહીંયા છે, અક્ષરધામમાં છે, ઇન્વૈત સ્વરૂપ છે એ બધું, એટલે એમાં કંઈ ફેર નથી. એટલે એકનું એક છે. આ આવી ધર્મ માન્યતા રાખીને અને સાચું માનીને, સાચું ના માનાય તો એટલું બધું આ સિદ્ધાંત પરમ સત્ય છે, પરમ સત્ય છે. એના નથી કોઈ વસ્તુ એવી સત્ય નથી, પણ આ પરમ સાચા બ્રહ્મ અને પરબ્રહ્મ અતિ સાચા છે. તેમને આ બધા કારિકાઓ બોલતા હતા, એટલો બધો આનંદ આવતો હતો. બધું ગંગા કિનારે બેઠા હોય ને, આ જે લહેર ઉડતી હોય એ બધી આપણે સંભળાવ, બધે બધા આ હતા. એમ બધા મોડે કરી નાખવાનું. સજાન સાંઈ મહારાજ.

મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી. સ્વાભાવિક પ્રકૃતિ એટલે દિવસમાં ઘણીવાર એ પ્રકૃતિ પ્રમાણે વર્તે. એમને પ્રકૃતિ છે જ નહીં, પણ આ લોકમાં આવ્યા એટલે બધું દેખાડે, ભૂખ તરસ બધું દેહના ભાવ દેખાડે. નરતનધારી એટલે મનુષ્ય રૂપે આવ્યા એ બધા ભાવ દેખાડે. અને મહારાજે કહ્યું, મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આપણી જે પ્રકૃતિ નહીં, જો આ કેવો ધડાકો કર્યો, જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આપણે તો ખાવા પીવાની, ઉઠવા બેસવાની બધી કેટલી વિચિત્રતા હોય છે. આ ભગવાન એ મનુષ્ય ધન ધારે પણ તોય એમાંય દિવ્યતા દેખાય. હવે સાવ આપણે એવું કોઈ પ્રવૃત્તિ પ્રકૃતિ નહીં. કોઈને એલર્જી થાય, કોઈને આપણી પ્રવૃત્તિ પ્રકૃતિ તો આવી બધી હોય, એ ભગવાને એવું નથી. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય, ભગવાન સંતનો દાસ તેને દેશકાળ લાગતા નથી. આ સત્સંગમાં દેશકાળ બહુ પ્રશ્ન છે. મહારાજના વખતમાં દેશકાળ લાગ્યા એટલે જતો રહે સત્સંગ છોડીને, અને જાય પછી પાછો કોક પાછો આવે, બાકી જાય જાય જ. અને એનું મૂળ કારણ માન છે. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. વળી આપણા ભક્તિ સંપ્રદાય અને આપણા ભજન ભક્તિ એ જ પાસો લીધો છે, બીજું બધું નહીં. જ્ઞાની હોય તોય, હવે પાંડુક શાસ્ત્રી હતા, અમે ત્યાં ગયા હતા, જ્ઞાની હતા બધા ઘણા, પણ એમને કહ્યું કે મારું ભક્તિનું પિંડ છે, એટલે બધું જ્ઞાન હોય બધું, પણ આ બધું કઠણ, બે વસ્તુ ભેગી ના હોય. વિદ્વાન હોય તો ભક્તિ એમાં બહુ ધ્યાન ના પડે, અને ઓલામાં ગૂંચાયા હોય વેદ વિધિમાં તેમાંથી બહાર ના નીકળે. અને બે ભેગું હોય એ ભક્ત. તેનો એટલે બે વાત આવી, ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તો દેશકાળ લાગતા નથી. દેશકાળ આ સત્સંગ છોડીને જતો રહે, આવો દુર્લભ સત્સંગ. દેવોને પણ ઈચ્છા રહે છે, મનુષ્યતન ભગવાન છે એટલે મનુષ્યતન ધરે એ ઈચ્છા રહે. એટલે દેશ ઘણા જન્મના અંતે જે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે, ઘણા જન્મના અંતે આ સત્સંગ યોગ થયો છે. અને બીજી બાજુ અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા, પણ તેને જો સત્સંગ ના હોય તો તેને જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો એક બ્રહ્માંડમાં તો કેટલું બધું તંત્ર આવી જાય, 14 લોક આવે, અને દેવલોક ઇન્દ્રલોક બધા પથ્થા બ્રહ્મલોક બધું આવી જાય. હવે અનંત બ્રહ્માંડનો રાજા એટલે
અનંત બ્રહ્માંડનો કેટલા લોક અને કેટલું બધું આવી જાય, પણ તો એને સત્સંગ ના હોય તો જીવન અલેખે છે. એવું શક્ય હોય ખરું, મહારાજે વાત લખી છે એટલે થાય. બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય, એવો સત્સંગ આપણને મળ્યો છે, કેટલી મોટી વાત છે. તો એક બ્રહ્માંડની કેટલી સાહેબી હોય, પદાર્થના ઢગલા હોય, બધું હોય, તો આપણા પાસે શું પદાર્થ છે, આપણી પાસે શું છે? પણ આ વસ્તુ જુદી છે. સત્સંગ મળ્યો છે ને એ બહુ મોટી વાત છે. સત્સંગ મળ્યો અને પાર નહીં, પુણ્યનો પાર નહીં. જો મહારાજે બ્રહ્માંડ સ્વામીને પૂછ્યું, બ્રહ્માંડ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ આ સત્સંગ કરીએ છીએ, માન ઈર્ષા ટળી ગયા છે, બધું છે, પણ તોય સૂનું સૂનું કેમ રહેશે, આટલું બધું હોય? મહારાજે પછી એમને વાત કરી કે એક તો પ્રગટ જે ભગવાનના સંત હોય એનો જોગ હોય, અને આ પોતાની મેરે બધા દોષ ટળી, બ્રહ્માંડ સાંઈ તો બધા નિર્દોષ હતા, બધા દોષ ટળી ગયા હતા, નિર્વિકાર હતા. એટલે મહારાજ કહું કે તમારા બળે દોષ ટળ્યા નથી, પહેલે ભગવાનની કૃપાથી આ દોષ ટળ્યા છે એ વાત જાણવી. બ્રહ્માંડ સ્વામી તો એવું હતું લાગે કે પોતાને મેરેજ દોષ ટળ્યા હોય એવું લાગે, પણ તો મહારાજે આપણને તો કહે, પણ બ્રહ્માંડ સ્વામીને વાત મહારાજ કરે છે કે દોષ તમારા સાધને ટળ્યા નથી. અને આ સત્સંગમાં બીજા હરિભક્તો સંતોનો જોગ થયો છે પણ મોટી વાત છે. આવા એટલે બધી વાત કહી, એટલે મૂળ છે સત્સંગ બહુ દુર્લભ છે. સત્સંગ આ મહારાજ પોતે આવ્યા ત્યારે સત્સંગ મળ્યો, નહીં તો કોઈ કાળે સત્સંગ મળત નહીં. કોઈ કાળે આપણે જન્મણ જન્મણ જન્મણ ચાલુ જતા, વચ્ચે બ્રેક વાગી, મહારાજ સ્વામી આવ્યા ને બ્રેક વાગી, હેન્ડલ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક વાગી, મહારાજ રોક્યા આપણને. એને આપણી તાકાત નથી કે આ સત્સંગ થાય, પણ ભગવાને બ્રેક મારી અને વળાંક આપ્યો એટલે આપણે આ સત્સંગમાં બેઠા છીએ. નહીં તો ક્યાંય ચક્રવા ફરતા હોત. તો જે સત્સંગ બહુ મોટી વસ્તુ છે. આ લોકમાં તમારે પગમાં જોડા ના હોય, ઝૂંપડી હોય, આ બધું હોય, ઘર ના હોય, એ કોઈ વસ્તુ નથી. સત્સંગ મળ્યો બધું જ મળી ગયું. એ સત્સંગ મળ્યો એટલે મોક્ષ, મોક્ષને માર્ગ ચડી ગયો. અને મહારાજને સ્વામી જ મોક્ષ કરે, બીજા કોઈ ના કરે. એટલે એટલું મોટું આ સત્સંગનો જોગ આપણને થયો છે, એટલે એને દ્રઢ કરીને રાખજો. અત્યારે પૈસા પદાર્થ એ નાની નાની વસ્તુ, એ તો આ જ લોકમાં જ કોઈ કરોડપતિ અને પછી રોડપતિ થઈ જાય, આ જ લોકમાં દેખાય. આ તમે યુગાન્ડાથી દોડીને આવ્યા, શું બીજા તો મર્યા પછી મૂકીને જાય, આ તો જીવતા મૂકીને. એટલે હવે બધું નિશ્ચિત નહીં. આ બધું આપણે જે આ લોકની વસ્તુ પદાર્થ, અને મહારાજે તો સીધી વાત કરી, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ છે નિયાસ.
હવે તમારો જોગ તમને થયો એટલા માટે આ પંચ વિશે તો દુશ્મન છે આ સત્સંગમાં. એમાંથી બહાર નીકળે તો સત્સંગ થાય, તો જો આપણે અડધું પડધું છે વિષયમાં આમ એક લાર મારી આવીએ સત્સંગમાં આવીને, એટલે પણ તોય આપણને સત્સંગ મળ્યો છે, બહુ મોટી વાત છે. બહુ આ તો ઓર્ડિનરી ના ગણતા. એક દિવસમાં સત્સંગનો જોગ હોય, અને મહારાજે કહ્યું એક દિવસની સત્સંગની સેવા, એક દિવસની સત્સંગની સેવામાં કરોડ વર્ષનું તપ અને કરોડ વર્ષનું ધ્યાન આવી જાય. આ તમે સેવા આજીવન છે બધા અહીંયા આ સત્સંગ સેવા પર, એક દિવસની સેવામાં કરોડ વર્ષનું તપ અને બધું આવી જાય. તો આપણે તો કેટલા વખતથી આ સેવા કરી, એટલે લાચારી ના સમજતા કે આ ઘડપણ થયું આ બધું થયું, એટલે આપણે ચલો ઠીક આ સેવા જોડાઈ, એવું નહીં. મોટા ભાગ્યમાન ને મોટા ભાગ્યમાની આ સેવામાં સેવા કરવી બળથી. તમે કેફ રાખો, અબજોપતિ કરતા તમારા ભાગ્ય વધારશે. યોગી આપા કહ્યું આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનવ એ જ ભૂલ. એટલે એવું જેને જેને સત્સંગ મળ્યો છે એનો બધું બળ રાખો, હિંમત રાખવી. મહારાજ તો એનો જોગ ક્યાંથી, અને એમને જ કૃપા કરી છે. આપણી તાકાત નથી, કૃપા કરી તો દ્રઢ કરીને સત્સંગ. હવે સત્સંગ રાખવા માટે આ બધું મહારાજ કહે છે. જે ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી, તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. આ બે વસ્તુ પ્રાપ્તિ, ભક્તિભાવ. આપણે ભગવાન સાથે જોડાવા માટે ભક્તિભાવ જોઈએ, બીજો કોઈ કામમાં કામમાં ના આવે. બીજું બધા ધ્યાન તપ વૈરાગ એ બધું મહારાજના વખતમાં હતા. ત્યાગી વૈરાગી જ્ઞાની તપસ્વી અંતર્યામી બધા હતા એવા. પણ મહારાજે એકાંતિક ભક્ત એટલે ભક્તિ એને પોષણ આપ્યું, અને એ મહારાજને ગમતું. બીજા બધાને પોષણ આપ્યું છે મારે તપ ત્યાગ ધ્યાન બધા, પણ ભક્તિભાવ એટલે ભગવાન સાથે ભક્તને જોડાવા માટે ભક્તિભાવ જોઈએ, બીજા કોઈ સાધન કામમાં ના આવે. એ ભક્તિભાવ એટલે ભગવાન સાથે એકતાર થવાની વાત છે. તો આ જે દાસ થઈને રહે, ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય એ દેશકાળ લાગતા નથી. એક તો એ વાત કે સત્સંગ મૂકીને જાય જ નહીં, ગમે એવું એને દુઃખ આવે સુખ આવે પણ સત્સંગ મૂકીને જાય જ નહીં. સુખ આવે તો એ જતો રહે, બધું સુખ મળે ને ગયા જેવો જ હોય. અને એટલે સત્સંગ મૂળ, બીજું દુઃખ આવે સુખ આવે એ બધી વસ્તુ જુદી, પણ સત્સંગને પકડી રાખવા. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. હવે કાપડ છે ને એ મીટરથી મપાય, અને પાણી છે લીટરથી મપાય, અને સત્સંગી કેવી રીતે મપાય? દાસભાવ. એનો જેટલો દાસભાવ આ સત્સંગમાં રહે, બાપભાવ નહીં. આપણે એ રીતે જ વર્તતા હોય છે સત્સંગમાં. સત્સંગનો કેફ એ રીતે નહીં, જેમ ગુણાધ્યાન સ્વામી જેમ મહારાજનો મહિમા સમજે એટલે વધારે દાસ થાય. એટલે સ્વામીની વાત તો છે જ નહીં, પણ બીજા હરિભક્તો જેમ જેમ મોટો પાવે એમ એમ એમ દાસ થાય, બાપ ના થાય.
આપણે જેમ જેમ મોટો પાવે આમ બીજો રંગ લાગતો હોય, એ ખોટો ને. સત્સંગમાં દાસભાવ, મહારાજે વાત કરી, સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. કેટલો દાસભાવ છે એના ઉપરથી માપ કાઢતા મહારાજ, કે આ સત્સંગ કેટલો છે, કેટલો દ્રઢ છે, કેટલો કાચો છે, પાકો છે, એના દાસભાવથી બીજે કોઈ વસ્તુથી મહારાજ નક્કી ના કરે. લીટરથી પાણી મપાય અને મીટરથી એમ હરિભક્તનો માપમાં માપ કાઢવો હોય તો મહારાજ દાસભાવથી કહે, કેટલો દાસભાવ છે, આટલો છે, આટલો છે.

એમાં નંબર લાગે છે આપણને. દાસ ભાવ, જેટલો દાસ થયો એટલે ભગવાન પાસે સાથે પ્રીતિ રાખે, જે કરવાનું છે થાય. સત્સંગ દાસમાં જોઈને શ્રી જનોનો સત્સંગ નક્કી કરતા, હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. પછી બીજું આગળ, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષ ટળે તેની ચાળ અંતરે પણ રાખતા. પછી વધારણ, એના દોષો ટળે અને શુદ્ધ થાય, અંતર શુદ્ધ થાય, અને એ બધી અંતર શુદ્ધ થાય, દોષો ટળે તે ચાળ રાખતા, અંતરે પણ યાદતા રાખતા. એટલે રૂબરૂ મળવાનું ના હોય, પણ જેમ આપણે બે દીકરા હોય પરદેશમાં હોય, અમેરિકા હોય, તો નજર ક્યાં હોય? તો દીકરા માટે ને ઓલો બીજો ગમે એટલો હોશિયાર હોય આ ઠીક, પણ તમારા દીકરા માટે ગમે એવું વાંકો ચૂકો હોય પણ તો એના દૃષ્ટિ રહે. એટલે મારા અંતરે પણ એટલે રૂબરૂ મળે ને એ રીતે નહીં, તમે ગમે ત્યાં હો, પણ ભગવાન આ દાસભાવ હોય અને તમે ગમે ત્યાં હો દુનિયાને છેડે, પણ ભગવાન દ્રષ્ટિ રાખે તમારા અને તમારા દોષો ટાળે, બધું અંતરેપણે બધું મારે કરે. જણોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા, જેવા એટલે દાસપણું બહુ મુદ્દો છે. દાસપણું આવ્યું ને તો બધું મહારાજ બધી રીતે તેને રક્ષા કરે. બધું જોવા બરાબર, સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોનું સત્સંગ નક્કી કરતા, હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે તેની ચાળ અંતરેપણે રાખતા, જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. બધું જ દાસ ફળવા માલ છે. બાપ થવાની, બાપ થવા તો ખોવાનું છે બધું ઢગલા. એટલે જરાક અહંકાર આવે, અહંભાવ આવે આપણે સત્સંગ કરવામાં, કોઈ પણ રીતે એ ખોટનો ધંધો છે. નિષ્કપટ પણ હોય એ તો અમૃત જેવો ગુણ છે. એટલે ભગવાન સાથે અંતર ના રાખે, જેવું છે એવું વર્તે, એટલે એ અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે અને કપટ એ વિષ છે. કપટ, ભગવાન સાથે કપટ. એક સોની મહાજન હતા, પછી અહીંયા કોઈની વાત નથી હોય તો. એટલે શ્રીજી મહારાજને રસોઈ આપી, તો મૂળજી બ્રહ્મચારી છે ને, જેની રસોઈ હોય એને પ્રસાદી પાછી આપે. તો મહારાજે તે દિવસ આપી નહીં, પ્રસાદી આપી નહીં. મૂળજી બ્રહ્મચારી મૂંઝાયા, મહારાજ ઓલા હરિભક્તો પ્રસાદી માગશે, તમે તો બધું જમી ગયા. મહારાજ કહે કે કોની રસોઈ? કે ઓલા હરિભક્તની. હું તો મારું જમ્યો છું, એ કોઈની રસોઈ હતી હતી નહીં. તો હરિભક્તને બોલાયા કે તારી રસોઈ હતી? મહારાજ કે ના, ઓલો સોનું એમાંથી થોડુંક લઈ લીધું હતું અને એની રસોઈ આપી હતી. મહારાજ આગળ કપટ ના ચાલે. બધા સંતો બધા કારિયાણીમાં તલાવ ખોદાવતો હતો, એટલે મહારાજ બધાને પ્રસાદી

પ્રસાઈ માં તો ઉગેલા ઉગાડેલા મગ હોય એ પ્રસાઈ બહુ, પણ તોય આ લોકો બેસાધુ હતા. ગારો ચોપડી દીધો કે સેવા કરી એવું લાગે. લાઈનમાં આમ મારા નાક બીડી લીધું અને આગળ જતા હતા. મારે કે આ લોકોને ગારો છે એ તો ચંદનની વાસ આવે છે, તમારી દુર્ગંધ આવે છે, ગમે એમ હોય બધું સમજી ગયા. એટલે ભગવાન આગળ કપટ ના ચાલે બધું. અને એવું કરવું જ નહીં. ભગવાનને છેતરવાની વાત એ મનમાં વિચાર તો ટાળી નાખવું. ભગવાનને સંત અત્યારે તો આપણે શાસ્ત્રીમાં યોગી બાબા પ્રમુખ સાહેબ મહારાજ એમની વાત છે, એમની આગળ કપટ ના રાખતા. બધા નિષ્કપટ થવા જાય તો એ કપટ રાખે, અડધું પડધું બોલે, આખું નિષ્કપટ પણ જેમ છે એમ એ તો બધું જાણે છે. પણ તો આપણને લાજ શરમને લીધે રાખતા હોય. ગુણ માતા ઉત્તમ ગુણ છે, કપટ વિષ છે. જેનામાં શરીરી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. જો પાસે હોય, ઊભો હોય, મહારાજ બોલાવે તો એ અંતરથી ત્યાગ. મોટા માણસ હોય એટલે રાખવું પડે, પણ કપટી હોય એટલે એનો ત્યાગ મહારાજ કરે અંતરથી. જે અપમાન થવા છતાં શોક પામતા નથી, બહુ મોટી કલમ છે. તમે અપમાન તો એક બે શબ્દ કોઈ કે ભગવાન નહીં, હરિભક્તો હરિભક્તો અંદર વાત કરે તો અને એમાં ધક્કો લાગે, સત્સંગ મૂકીને જતો રહે. પણ મારે કે જે અપમાન થવા છતાં શોક પામતા નથી એવા સંતો હરિભક્તો અમારા સગાવાલા છે. જો મરણના સગાવાલા કેવું છે. એટલે આ સત્સંગમાં માન અપમાન એટલે દાસ ભાવમાં બધું આવી જાય. એમાં તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. બીજા ભેગા રહેતા હોય પણ કપટી હોય અને માન અપમાન લાગતું હોય, ભલે ભેગા રહેતા હોય, ભગવાન તો બધાને રાખે, પણ મને કે આનંદ થાય નહીં. ઉપરથી દેખાડે એને આગળ લેવા હોય તો બધું કરે, પણ મારાને આનંદ થાય નહીં. એટલે અહીંયા શુદ્ધ ભાવ જોઈએ. કપટ બીજા બધા આડું અવરું મારાને ગમે જ નહીં. શુદ્ધ ભક્તિ હોય એકદમ એ ભગવાનને ગમે. અને એ કરવા જેવું છે. અનંત જન્મના અંતે આ સત્સંગ મળ્યો અને પછી ભગવાનને છેતરીએ, શું શું ધોર્યું હવે. એટલે ભગવાનને સંત આગળ તો બધું જેવું છે એવું જે એ કરયોગી અપાશે. લખણી કરતા હતા પછી એક હરિભગતનો પગાર 1200 હતો અને 700 કહ્યો, મારે 700. તો બાપા કહે કે જાઓ 800 થઈ જશે. તો એવું જ થયું. એની નોકરી ગઈ પછી ફરી વાર એને આટલા 700 પગારમાં આવવું હોય તો આવો કહે. એટલે જો આ કપડ 1200 કહ્યો હોય તો સ્વામી 1500 કહ્યો હોય. એ પોતાનું કપડ પોતાને જ નડ્યું. તે
તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. ધર્મે યુક્ત ભક્તિ જેનામાં હોય તેને અમે વશ વર્તીએ છીએ. બસ ધર્મયુક્ત, ધર્મયુક્ત ભક્તિ હોય, ધર્મયુક્ત ભક્તિ જેનામાં હોય તેને અમે વશ વર્તીએ છીએ. કામ થઈ જાય, જે કરવાનું છે એ થઈ જાય. સેદાન સાંઈ મહારાજ.

0: श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे। स्वामी बात करी जे कारखाना करवानी रीति महाराज कहेल जे सावज होय ते दिवस में तण तलपू नाखे ने तेमा आहार मळे तो खाए ने नाणा छे ते तो आखो दिवस दौड़ता फरे તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે એક મહિનો કરવું ને પછી પાછું છ મહિને કે વરસ દાડે બીજું કરવું પણ નાણાંની પેઠે નિરંતર બારે માસ ન કરવું એમ કહ્યું હતું સ્વામીએ। કહ્યું કારખાનું તો કરવાનું છે, ખાવા પીવા માટે જોઈએ બધું, પણ રીત બતાવી કે કઈ રીતે કારખાનું કરવું કે જેમાં બંધન ના થાય અને મોક્ષમાં વિઘન ના આવે એ રીતે કારખાનું કરવાની વાત કરી। કારખાનું કરવાની રીત મહારાજે કહેલ છે, સાવજ હોય તે દિવસમાં તણ તલપું નાખે। તણ સિંહ હોય એ તણ છલાંગ મારે અને એમાં જો શિકાર આવ્યો તો આવ્યો, નહીં તો ના આવે તો કાંઈ નહીં, હુઈ રહે પડી રહે, પણ બીજો ફેરો ના કરે। અને આ નાણાં છે તે તો આખો દિવસ દોડતા ફરે, હિંસક પશુઓની ઉતરતી જાત વરુઓ એ નાણાં કહે। નાણા છે તે તો આખો દિવસ દોડતા ફરે, તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે એક મહિનો કરવું ને પછી પાછું છ મહિને કે વર્ષ દાડે બીજું કરવું। અત્યારે તો બધું રંગઢંગ બધું ફરી ગયું છે, દિશકાળ પ્રમાણે, પણ દિશકાની વાત તો બરાબર છે, એ કરવું પડે, પણ ધ્યાન રાખવું કે આપણે કારખાનું કરવા નથી આવ્યા, આપણે કરવા મોક્ષ કરવા માટે આવ્યા, અને મોક્ષ માટે આ મનુષ્ય દેહ મળ્યો છે તે રહી ના જાય અને એક બાજુ એક ઢાળો ના રહી જાય એ ધ્યાન રાખવું, તે જીવનના અંતે ઘડી ના થાય એ તો રોજ, એટલે થોડું થોડું વારે અંતરદૃષ્ટિ કરવી પડે, નહીં તો આપણે કે જીવનના અંત છે ત્યારે જોઈ લઈશું। અને મહારાજે કહ્યું છે કે છેલ્લી ઘડીએ પણ આ ભગવાનમાં ચોટી જાય તો, પણ એ વિશ્વાસ ના કરવાનો, એ તો આપણે ભગવાન ભજવાન માટે, કેમ કે મનુષ્ય દેહ જ ભગવાન માટે મળ્યું છે, એ કોઈ બીજા કારણથી નથી મળ્યું, તો જેવા કોઈ કામકાજ કરવા નીકળ્યો હોય તો એ કામકાજ પાર પાડે અને એમાં વિઘન ના આવે એ ધ્યાન રાખે, તો એમ આપણે મોક્ષ માર્ગે ચાલ્યા છે તે વિઘન ના આવે એ જોવાનું, એવી રીતે કારખાનું કરવાનું કે તપાસી જોઈએ, અંતરદૃષ્ટિ કરીને કે આટલું કામ કરવાથી આ થાય આ થાય આ થાય, પણ મોક્ષ આપણું કાર્ય છે એ ધ્યાનમાં રાખવાનું, બધી ગોઠવણી કરવી। તે સાવજની પેઠે એક મહિનો કરું ને પછી પાછું છ મહિને કે વરસ દાડે બીજું કરું। સ્વામી તો બહુ લાંબી મુદત આપી, એક મહિને કરી પછી છ મહિને કરું, અને જે મુમુક્ષુ હોય, ખપવારો હોય એ હોય. ને આજે તો બહુધા આપણે વ્યવહાર જ મુખ્ય થઈ ગયું છે. ભાઈ મોક્ષ થાય કે ના થાય એ બેલેન્સમાં રાખી, અને મુખ્ય વ્યવહાર બધું થઈ ગયું છે. પણ નારાયણ પાછી નિરંતર બારે માસ ના કરવું એમ કહ્યું હતું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. પ્રતિલોમ પડે હૃદયમાં સંકલ્પ સામું જોવું, તથા પ્રતિલોમ પડે ભગવાનનું ધ્યાન કરવું, એ તેમાં સુખ છે. પણ પ્રતિલોમ જેવું બીજો સુખનો ઉપાય નથી. માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. પ્રતિ ભલે અંતર્દૃષ્ટિ આપણે મારે નિરંતર અંતર્દૃષ્ટિ કરવી, હૃદયમાં સંકલ્પ સામું જોવું, કેવા સંકલ્પ ચાલે છે, મારે કેવા સંકલ્પ કરવા જોઈએ અને કેવા ચાલે છે, કેવા થઈ રહ્યા છે એ અંતર્દૃષ્ટિ કરીને પાછું વળી દોડ દોડ ના કરવું, બ્રેક મારવી અને પાછી વળીને જોયા કરવું. ને તેમાં જ સુખ છે તે પણ પ્રતિલોમ જેવું બીજો સુખનો ઉપાય નથી. પાછું ભરીને પાછી દ્રષ્ટિ કરીને અંતર્દૃષ્ટિ કરીને જોવું, દોડ દોડ ન કરવું. માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. પાછું ભરીને જોવું, જોતા રહેવું એ અભ્યાસ, ખાલી વિચારની અભ્યાસ એટલે વારે વારે ગોટાય એ વસ્તુ અભ્યાસ કહેવાય. માટે પ્રતિલોમને નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. એ મારે કહ્યું કે સિદ્ધાંત વાત તો આ જ છે કે આપણે ટૂંકમાં મનુષ્ય દેહ શા માટે મળ્યો છે એ ચૂકી જાય તો બધું ખેલ ખતમ. તો બધું તો આનંદ જન્મ લીધા એમાં બધું એ જ કર્યું છે, પ્રતિલોમ કર્યું એ બીજી પ્રાપ્તિ પ્રતિલોમ કર્યું છે. પણ જે મહારાજ સ્વામી મળ્યા છે એ મોટી પ્રાપ્તિ, એમાં તો જરૂર કરવું પડે પ્રતિલોમ. અને એમાં જ સુખ છે, મારે કહ્યું પ્રતિલોમમાં જ સુખ છે. પાછી દ્રષ્ટિવાળીને તમે દોડ દોડ ના કરું, વ્યવહાર માર્ગે, ધર્મને માર્ગે દોડવું, સત્સંગને માર્ગે દોડવું એ તો સાચું છે, એ સારું છે. તો એ પ્રતિલોમ એવી રીતે કરવી કે સત્સંગને માર્ગે દોડાય અને વ્યવહારને માર્ગે બ્રેક મરાય, એ રીતે પ્રતિલોમ દ્રષ્ટિ કરી. તે વચનામાં તો મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે, ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે. પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી. ટૂંકમાં જ્ઞાન એટલે એવી સમજણ કે મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે અને આપણે મોક્ષ માર્ગે સારધાર ચાલ્યા જ કરીએ, એ રીતે પ્રતિલોમ કરવી. અને પ્રતિલોમમાં સુખ છે, કાંઈ બીજા વાતમાં સુખ નથી. પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખો, પ્રતિલોમનો અભ્યાસ નિરંતર અભ્યાસ. એક મહિનો વાંચે ને 15-5 દિવસ ગેપ, એવું નહીં, નિરંતર અભ્યાસ. અભ્યાસ પણ નિરંતર. એક તો અભ્યાસ એટલે કે વારે વારે ઘૂંટાય એ અભ્યાસ કહેવાય, અને એમાં નિરંતર અભ્યાસ કરો, સારી રીતે અભ્યાસ કરો એ વાત આવી. તે વચનાવતમાં મહારાજે કહું, બહુ ઠેકાણે કહું છે, વચનાવત આખી અંતર્દૃષ્ટિની જ વાત છે. પ્રતિલોમપણે આપે વ્યવહાર માર્ગે એવા ચડ્યા છે, એવા ચડ્યા છે, અનંત જન્મથી ચડ્યા, એ બ્રેક મારવાની છે અને ડાયવર્ઝન આપવાનું છે. ડાયવર્ટ આપે ભગવાનને માર્ગે ચાલવાનું છે, એ રીતે પ્રતિલોમ દ્રષ્ટિ, એના એમાં જ સુખ છે. નહીં તો દોડ દોડ કરીએ અને કાંઈ હાથમાં ના આવે, એટલે એવું થાય. આમ સંસાર જો નેપોલિયન એટલા આખી દુનિયાને સર કરેલું, અને ખૂબ ભાવસ હતો, બુદ્ધિશાળી હતો, પણ તો એને કહું કે જિંદગીના તો આ મેં કર્યું, આ સરવારો કાઢો, તો હવે નેપોલિયન જેવા એને પણ તો આપણે શું સરવારો કાઢવાનો છે. તો એ માર્ગે વ્યવહાર માર્ગે બહુ સાવધાન રહેવું, એ માર્ગે લપસી ના પડાય, અને આપણે તો મોક્ષ માટે છીએ. જો આપણે જન્મ લેવાની સાથે આ સમજ આવી જાય કે હું તો મોક્ષને માર્ગે મોક્ષ માટે જ આવ્યો છું, મોક્ષ માટે જન્મ ધર્યો છે, તો એ ઉત્તમ સમજણ કહે, અને એ ઢાળ ઉપર ચાલ્યો જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અનંત કોટી બ્રહ્માંડ છે ને તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે, એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજો. અનંત કોટી બ્રહ્માંડ છે ને તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. બધા એક એક બ્રહ્માંડમાં મૂર્તિઓ તો હોય, પણ સ્વામી મહારાજે કહ્યું કે એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ત્રણ વાત સર્વ કરતા મુખ્ય રાખવી. વાતો તો બધી ઘણી રાખવી છે, રાખવાની છે, પણ ત્રણ વાત મુખ્ય રાખવી કે જેમાં બધું માલ સાર આવી જાય. ત્રણ વાત સર્વ કરતા મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે ત્યાગ વૈરાગ્યાદી તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. ત્યાગ વૈરાગ તેની વિકતીથી એક તો ઉપાસના મુખ્ય, બધું કર્યું પણ ઉપાસનાનું ઠેકાણો ન હોય. એ કે આપણે શાસ્ત્રીમાં જ મળ્યા છે, બહુ દયા કરી, અક્ષર સ્થાપી દીધા અને એમાં બધાને જોડી દીધા, અને આપણે ભક્તિમાં નિર્વિઘ્ન, એટલે ઉપાસના બાબતમાં તો બહુ સારું થઈ ગયું, શાસ્ત્રીમાં જ પ્રગટ થયા અને બધું ચોખ્ખું ચમ કરી દીધું. ત્રણ વાત મુખ્ય રાખે, બાકી બીજા ગુણ છે ત્યાગ વૈરાગ્ય અધિક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. જો રાખવાના છે પણ થોડા હોય, અધિક હોય એ નથી, એવું ના કહ્યું કે ત્યાગ વૈરાગ્ય અધિકના ગુણ કોઈને થોડા હોય કોઈને વધુ, પણ થોડા તો થોડા પણ રાખવાના. ખાવ કેન્સલ કરવાની વાત નથી. તેની વ્યક્તિ છે એક તો ઉપાસના, બીજી આજ્ઞા, ને ત્રીજું ભગવદી સાથે સુરતપણું. એ ત્રણ અવશ્ય રાખવા, તે ત્રણે જેમાં હોય તે મોટાને ગમે. આ ત્રણ વર્ષ બીજું બધું તો હોય, આવે ને જાય, પહેલાં શરૂઆતમાં હોય ત્યાગ બહુ હોય, પછી વૃદ્ધ થાય માદા પડે તે ત્યાગમાં એ જો નિષ્કામાદિક ગુણાતન ભલે ગમે એવો હોય પણ નિષ્કામ ધર્મમાં એમાં છૂટ રાખી દીધી. બીજા બધામાં ખાવા પીવામાં બધું છૂટ લે, પણ જે વસ્તુ કરવાની છે એટલે ધર્મ. ત્રણ વસ્તુ, એક તો ઉપાસના, બીજી આજ્ઞા, આજ્ઞામાં બધું આવી જાય છે, ને ત્રીજું ભગવાનની સાથે સુરતપણું. એ જો આપણે આરતીમાં પણ આવે છે, સુરતપણ અલૌકિક. અને મહારાજે પણ, મહારાજે પ્રાણ કહ્યું છે સુરતપણ. હરિભક્તો અરસપરસ સુરત ભાવ રાખે, અને સુરત ભાવ રાખે એ અમારું પ્રાણ છે એવું કહે. તે સુરત બનવું રાખવું, એટલે આ ત્રણ વાત મુખ્ય રાખી. એ ત્રણ અવશ્ય રાખવા. તે ત્રણે જેમાં હોય તે મોટાને ગમે. જે ત્રણ હોય, બીજું બધું તો ઠીક આવું ગયું હોય ના હોય, પણ આ ત્રણ વાત તો મુખ્ય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, જે પૂરો એક સદગુરુ પાસે મુક્ષુ દ્રવ્ય લઈને ગયો ને પૂછ્યું જે આ દ્રવ્યનું કેમ કરવું છે, ત્યાં તે ગુરુ કહે જે દ્રવ્ય તું રાખે, દ્રવ્ય તું રાખે કે હું રાખું કે કોઈને આપીએ તો તે સર્વેનું ભૂંડું કરે એવું એ છે, એમ કહીને ગંગામાં નંઘાવ્યું. સત્સંગ વ્યવહાર પણ દ્રવ્યથી જ ચાલે છે, અને આપણે જે પધરામી ફરીએ છીએ, આ કરીએ છીએ, એ બધામાં દ્રવ્યનું ઉપાર્જન પણ એ ભગવાન માટે છે, આપણા માટે નથી, આપણા ખિસ્સામાં નાખતા નથી. ભગવાન પૂજા, મંદિર, બધું આ કારખાનું મંદિર સંબંધી છે, ભગવાન સંબંધી છે, એમાં વપરાય છે, એટલે એ દોષ નથી. પણ તોય સાવધાન તો રહેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: મુજવું પરે

ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

શાસ્ત્ર બે પ્રકારના હોય છે. શાસ્ત્ર કા તો સદસ્ય ગ્રંથ કહેવાય અથવા તો રહસ્ય ગ્રંથ. સદસ્ય એટલે સંસ્કૃતમાં સદસ એટલે કે સભા. જે સદસ્યમાં બોલાય ચર્ચાય એ સદસ્ય ગ્રંથ એટલે કે જાહેરમાં. પણ જે રહસ હોય એટલે કે રહસ્ય, જેની વાત ચર્ચા ગોષ્ઠી ઉપદેશ એ કેવળ એકાંતમાં જ થાય એને રહસ્ય ગ્રંથ કહેવાય. ઉપનિષદનો એક અર્થ રહસ્ય પણ થાય છે. એટલા માટે ઘણા ઉપદેશના અંતમાં, ઉપનિષદના ઉપદેશના અંતમાં ઇતિ રહસ્યમ એનાથી એનો પૂર્ણાવતી થાય. ગુરુ શિષ્યને વાત કરે અને ઉપદેશ જ્યારે પૂરો થાય ત્યારે ગુરુ એને સમજાવે કે આજ તને મેં જે વાત કરી એ રહસ્યરૂપ છે. એટલે કે ભાષ્યકારો એનો એવી રીતે અર્થઘટન કરે છે કે તું મારો શિષ્ય છે, તું અત્યારે વનમાં બેઠો છે, મારા આશ્રમમાં બેઠો છે અને ડાયરેક્ટલી મેં તને જ વાત કરીશ મુખોમુખ, આ કંઈ જાહેર સભા નથી. માટે હવે તું તારા માટે રાખી મૂકજે, આ બહાર કહેવા જેવી વાત નથી. એવું એક અર્થઘટન ભાષ્યકારો કરે છે. અને ઉપનિષદમાં પણ વારે વારે આ વાતને દ્રઢ કરવામાં આવે છે કે ઉપનિષદનું જે જ્ઞાન છે એ ગહન જ્ઞાન છે, એ ગુહ્ય જ્ઞાન છે, એ રહસ્ય જ્ઞાન છે. છાંદોગ્યમાં એક નાની પંક્તિ આવે છે કે ઇમે ગહ ઇમે ગુહ્યા આદેશાહ. આ સિક્રેટ વાત છે. કઠોપનિષદમાં કીધું કે પરમમ ગુહ્યમ ઇદમ, આ ટોપ સિક્રેટ છે. સુબાલ ઉપનિષદમાં લખ્યું વેદાંતે પરમમ ગુહ્યમ, વેદાંતમાં પણ આ પરમ ગુહ્યમ વાત છે. અને ગીતામાં પણ કૃષ્ણ ભગવાન 18મા અધ્યાયમાં અર્જુનને સમજાવે છે કે સર્વ ગુહ્ય તમમ ભૂય શૃણ મેં પરમમ વચઃ, કે સર્વ મેં જે કંઈ વાત કરી છે એમાં પણ હવે ગુહ્યતમ એ વાત તને કહી રહ્યો છે. એકદમ કોન્ફિડેન્શિયલ ટોપ સિક્રેટ વાત આ ઉપનિષદની વાત છે. રહસ્યની વાત, સિક્રેટ વાત, કેમ આટલો બધો ભાર મૂકવાયો છે ઉપનિષદના જ્ઞાન ઉપર? કારણ કે ઋષિમુનિઓ પણ જાણતા હતા કે આ વાત બધાને પચ પડે એમ નથી. આપણે જે આ સ્વામીના બધા ગુણો ગાઈએ છીએ એ કંઈ ટાઉન હોલની અહીંયા સભા હોય તો ત્યાં થાય, મોટા મિનિસ્ટરો આવ્યા હોય ને બધા મહાનુભાવ, તો ઘર ઘરની વાત છે ને. આપણે વિશ્વાસ છે, તમે બધા એકદમ સ્વામી સાથે જોડાયેલા છે એટલે આપણે પણ એકદમ ખુલ્લા દિલે સ્વામી પણ અમુક જે અપ્રગટ પ્રસંગો હોય, કદાચ બહાર લોકોને કંઈક અવડું પડે, એ વાત પણ આપણે એકદમ પ્રેમથી દિલથી આપણે કહી શકીએ છીએ. આ રહસ્ય વાત આપણે કરી રહ્યા છીએ, ટોપ સિક્રેટ વાત કરી રહ્યા છે. ભલે કદાચ સંખ્યા મોટી હોય પણ ઘર ઘરની વાત છે. રહસ્યની વાત એ બહુ જ ધ્યાનપૂર્વક સાંભળવી પડે. અને જ્યારે એ વાત આપણા જીવનમાં જો ઉતરે તેનો ફાયદા પણ અનેક હોતા હોય છે. શ્રીજી મહારાજ આવી જ પ્રકારની રહસ્યની વાતો કરતા. શ્રીજી મહારાજે મધ્યનું 50મું વર્ષ હતું એનું ઉપાડ પણ આવી રીતે જ કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વને અમાણા જાણીને કેવું છે. જ્યારે ઘરની વાત હોય, પોતાના મનાય હોય ત્યારે રહસ્યની વાત થાય. એ રહસ્યની વ્યાખ્યા, રહસ્ય એટલે શું, મહારાજે નૂતન વ્યાખ્યા આપે છે મધ્યના 39મા વચનામૃતમાં. શ્રીજી મહારાજના પ્રાસાદિક શબ્દ આપણે જોઈએ. રહસ્ય એટલે, શ્રીજી મહારાજ બોલે છે, રહસ્ય તે શું, તો ગમે તેવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને કહે ને હા પડે, પણ તે કોઈ રીતે સંશય ના કહે જે આ વાર્તા એમ નહીં હોય એવી રીતે જે કંઈ દેખાડવું એનું નામ રહસ્ય કહીએ. આજે આપણે એ વાત જોવાના છે કે આપણા બધાનું મન એ સ્વીકારશે કે આ વાત સાચી છે, પણ દિલ નહીં માની શકે. આપણે માથું હલાવતા રહેશું, આવું સ્વામીએ કર્યું, આટલું બધું આવું શક્ય બને?
વાત તો રહસ્યની છે, આ પ્રમુખ ઉપનિષદ છે, એટલે આપણી ઘર ઘરની વાત છે. શ્રીજી મહારાજ કહે કે અમારા જાણીને તમને વાત કરીએ છીએ, આપણે બધા જ સ્વામિનારાયણના છે એમ માનીને આપણે વાત કરીએ છીએ, પણ એવી ગુહ્ય તમામ વાત છે, એવી ગહન વાત છે કે કદાચ સમજાશે પણ મનાશે પણ નહીં. કે આટલું બધું એ સ્વામીશ્રીનો માત્ર પ્રેમ છે. સ્વામી બાપાએ હરિભક્તો માટે કેટ કેટલું કર્યું છે એની થોડીક વાત આજે આપણે કરવાના છે. પણ સર્વપ્રથમ રોડની જેમ આપણે સૌ હાથ જોડી સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ.

ગઈકાલ આપણે એક પંક્તિ ગાઈ હતી કે જેમ માતા હોય એના બાળકને ગમે ત્યારે ભૂખ લાગે તો માતા એને જ્યારે ભૂખ લાગે ત્યારે એને અવશ્ય આપતી જ હોય છે ખાવાનું, એ પંક્તિ હતી

માધક ફક્ત ખાવાનું નહીં પણ પોતાનો બાળક ગમે ત્યારે જેટલું જ્યાં જે માંગે ત્યારે તેટલું તે માતા અવશ્ય આપે જ. માતાનું હૃદય એ ના નથી જાણતું, માતાને ના પડતા આવડતું જ નથી. જ્યારે ગમે તેટલું જે માંગે ત્યારે તેટલું તે આપતી જ રહે છે, આપતી જ રહે છે. એમ સ્વામીશ્રી આગળ જ્યારે હરિભક્તો આવે છે સ્વામીશ્રી લાચાર બની જાય છે, સ્વામીશ્રી નિસહાય બની જાય છે, ના નથી પાડી શકતા. એટલે હરિભક્તને ગમે ત્યારે ગમે તે જે જરૂર પડે છે સ્વામીશ્રી અવશ્ય એ માંગ પૂરી પાડતા જ હોય છે, ટાણું કટાણું જોતા નથી. ગઈકાલ તો બધા જમાડવાના પ્રસંગો જોયા, પણ સ્વામીશ્રી પોતાનો પ્રેમ ગમે તે રીતે ગમે તે માધ્યમથી જ્યારે વહાવતા હોય છે ત્યારે પણ સ્વામીશ્રી ટાણું કે કટાણું જોયું નથી. એક જૂના સંતે વાત કરેલી કે એકવાર સ્વામીશ્રીને કંઈક વ્યક્તિગત માર્ગદર્શન લેવા માટે પોતે ગયા સ્વામી આપણને એકાંતમાં મળવા માટે. ત્યારે સહેજે સહેજે પોતે બોલી ગયા કે સ્વામી આમ ઘણા વખતથી હું રાહ જોતો હતો કે આપણે ક્યારે મળું. આવો જ આમ સહેજ ભાવ એમના આમ વાણી દ્વારા પ્રગટ થઈ ગયો. સ્વામીશ્રી એકદમ ગડગડા થઈ ગયા, એમનો હાથ પકડી દો અને કીધું કે રાહ કેમ જોઈ, કે અડધી રાત્રે પણ તારે જો જરૂર પડે તો મારું બાણું ખખડાવું, હું તને મળી લઈશ. આ બહુ જ પ્રામાણિકપણે એક સંતે વાત કરી હતી, સ્વામી બોલ્યા નથી કરી બતાવ્યું છે. અડધી રાત્રે પણ સ્વામીશ્રીનું બાણું ખખડાવવામાં આવ્યું છે. સારંગપુર નજીક એક ગામ છે, બહુ જૂનું ગામ, શાસ્ત્રીજીમાંના વખતનું ગામ, પણ કંઈક એવા નાના નાની આટીના લીધે ગામમાં બે ભાગ પડી ગયા, બે જૂથ એવા બંધાઈ ગયા, એવા પક્ષ પક્ષાપક્ષમાં બધા આવી ગયા, આ કાં તો આ તરફેણમાં કાં તો આ તરફેણમાં, એવી રીતે આખું ગામ આ બેના ભેદ બે ભેદ પડી ગયા. અને એવો ઝઘડો ચાલ્યો, એવો ઝઘડો ચાલ્યો, બંધ જ ના થાય. અને એટલી હદ સુધી એ ઝઘડો પહોંચી ગયો, મારામારી તો નહીં પણ ખૂન થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાણી. પછી તો સંતો પણ વચ્ચે પડ્યા, સારંગપુરના કોઠારી સ્વામી ભક્તવત્સલ સ્વામી પણ વચ્ચે સમાધાન માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ આંટી એવી બંધાઈ ગઈ હતી કોઈ રીતે ઉકેલે નહીં. પછી તો એક જ ઉપાય રહ્યો, સુપ્રીમ કોર્ટ, સ્વામીશ્રી. એટલી હદે એ ઝઘડો પહોંચી ગયો હતો કે તાત્કાલિક બધા જ ગામના જે મહુડીઓ હતા બે પક્ષના, કોઠારી સ્વામી એ લોકોને ભેગા કરી અને સાંઈ પાસે લઈ જાય છે. સાંઈ બાપા એ વખતે ગોંડલ હતા. ગોંડલ પહોંચે છે ને રાત્રે 12 ઉપર થઈ ગયા છે. કોઠારી સ્વામી ત્યાંના જ્ઞાની સ્વામીને કહે છે કે સ્વામી આવી પરિસ્થિતિ છે. જ્ઞાની સ્વામી કે સ્વામી આ તો 12:30 વાગ્યા એવા બાપા આરામમાં ક્યાં ના પહોંચી ગયા છે. બધાએ પરિસ્થિતિ સમજાણી કે સ્વામી જો અત્યારે નહીં મળે હરિભક્તોને રાતને રાત્રે આમાંથી એક ખૂટી જશે, એક ખલાસ થઈ જશે એવી પરિસ્થિતિ. એટલા બધા લોકો એક તો જે આમ સ્વભાવમાં આવી ગયા, દુષ્કેરાટ થઈ ગયો અંદર અંદર. રાત્રે 12:30 વાગે જ્ઞાની સ્વામી સ્વામી બાપાને જગાડે છે. સ્વામી બાપા બે પક્ષને સાંભળીને પછી સમાધાન આપે છે. એક કલાક સુધી, રાત્રે 12:30 થી 1:30 વાગ્યા સુધી એ ગામના હરિભક્તોનો સંઘર્ષ સમસ્યા સાંભળી અને સમાધાન આપ્યું. સ્વામીશ્રી રાત્રે પણ ટાણું કટાણું સ્વામીશ્રી ક્યારે જોયું નથી. અહીંયા વડોદરાનો જે એક પ્રસંગ છે, સ્વામીશ્રી વાઘોડિયાથી અહીંયા વડોદરા આવી રહ્યા હતા અને એ વખતે વડોદરાના જ આપણે હરિભક્ત ઠાકોરભાઈ સ્વામીશ્રી સાંજે મળી ગયા ત્યાં વાઘોડિયા ગામમાં કે સ્વામીશ્રી મારું ગામ આમ ગામમાં પ્રવેશતા જ આવે છે, મારા ઘરે પધારશો. એટલે સ્વામીશ્રી કીધું કે આવશું, તમે રાહ જોજો. એટલે પેલા ભાઈ તો ઉત્સાહને ઉત્સાહમાં સાંજ પડી અને ત્યાં સીધા ત્યાં પહોંચી ગયા બાપાની રાહ જોઈ. અને જેમ કાયમ બનતું જ હોય છે, સ્વામી બાપાનો એક નિત્યક્રમ નિત્ય એક વિધિ બની ગયો કે જે કંઈક આયોજન કર્યું હોય, જે પણ કંઈક ટાઈમ આપ્યો એના કરતાં કાર્યક્રમ વધી જ જાય, વધી જાય. 2-5 15 મિનિટ થઈને 20-25 સ્વામી ઊભી રહે. સ્વામીશ્રીનો કાર્યક્રમ એવો ઠેલાયો એવો ઠેલાયો કે સ્વામીશ્રી નીકળતા નીકળતા એટલું મોડું થઈ ગયું, વડોદરા પહોંચતા 1:30 વાગી ગયો. પણ ઠાકોરભાઈને હજી વિશ્વાસ, સ્વામી બાપાએ મને વચન આપ્યું છે ને આવશે જ. માતા ઉપર વિશ્વાસ ના કરે તો કોના પર વિશ્વાસ કરાય. એમને વિશ્વાસ, બાપાએ વચન આપ્યું છે આવશે જ. સ્વામી બાપા ત્યાં 1:30 વાગે પહોંચે છે, ઠાકોરભાઈ રાહ જોતા હોય છે. ઠાકોરભાઈ તરત ગાડી જોઈ દોડી આવ્યા. સંતોએ પાછળથી સેવકોએ બારીનો કાચ ખોલ્યો અને ઠાકોરભાઈને સમજાવવા માટે પ્રયત્ન કર્યો કે ઠાકોરભાઈ 1:30 વાગી ગયો છે, હવે આપણે આવતીકાલે રાખીએ. સ્વામી આવશે ના નથી,
પણ આવતીકાલે રાખો ને. સાંઈ બાપાએ તરત પોતાની બારીને કાચ ખોલી નાખ્યો, સેવકોને કીધું કે તમે જો તકા આની શ્રદ્ધા તો જો, સાંજનો બિચારો રાહ જોવે છે વાની લાગે. ડ્રાઈવર તરત આદેશ આપી દીધો, ગાડી વાળી લે. અને બીજા કોઈ કંઈક બોલી શકે એ પહેલાં તો સ્વામીજી એના ઘરે પહોંચી ગયા. રાત્રે 1:30 વાગે પણ ઠાકોરભાઈનું ત્યાં ઘર પાવન કર્યું. સ્વામીજીએ રાત મધરાત કશું જોયું નથી. આવા તો બીજા કેટલાય પ્રસંગો છે. સ્વામીજી કુરકારવાડીમાં હતા ત્યાં રાત્રે 3:30 વાગે પણ પધરામણી કરી. અમે આ વખતે બેંગ્લોર જવાના હતા, રસ્તામાં ગુલબર્ગની નજીક જ રસ્તામાં જ ત્યાં સ્ટેશન આવે છે કુરકુરવાડીનું, ત્યાં સ્મૃતિ કરેલી કે 3:30 વાગે સ્વામીજી અહીંયા પણ પધરામણી કરેલી. અને વેગ સાગર સ્વામી વાત કરે છે કે જે 70ની જે વિદેશ યાત્રા હતી એ તો ન ભૂત ન ભવિષ્ય હતી. એ વખતે અત્યારે આપણે જે જોઈએ છે ને સત્સંગ, આમ કેવો ફાલ્યો ફૂલ્યો દેખાય છે. મોટા મોટા બે મંદિરો થઈ ગયા, શિલાન્યાસ થઈ ગયા, હવેલીઓ, અને આમ 25 વર્ષના બધા પણ ઉજવણી પણ થઈ ગઈ, અને ઠેર ઠેર મોટા મોટા બધા મંડળો, અને 40 હરિમંદિરો, અને સ્વયંસેવક, ને કેટલું સરસ આયોજન. પણ એની માટે સ્વામીજી જે બીજ રોપ્યા હતા 74ની સાલમાં 77ની સાલમાં, એ જે બીજ અત્યારે આપણે એના ફળ આપણે ચાખી રહ્યા છે. સ્વામીજી એ વખતે આખું અમેરિકા ખૂંદી વળ્યા હતા, અને મોટા રસ્તે ન્યુયોર્ક ટુ એલએ બાય રોડ. પ્લેનમાં તમારે જવું હોય ને, જેટલું લંડનથી ન્યુયોર્ક થાય એટલું ન્યુયોર્કથી એલએ થાય, 5000 કિલોમીટર થાય, અને 5 કલાકનો ટાઈમ ડિફરન્સ. તમે ન્યુયોર્કથી તમે પ્લેનમાં બેસો અને તમે ત્યાં પહોંચો તો 5 કલાક તમારે ઘડિયાળ તમારે ફેરવવી પડે, એટલું મોટું અંતર છે. એમાં સ્વામીજી ગાડી દ્વારા ત્યાં વિચરણ કરેલું. અને સ્વામીજી પોતે જ વર્ણન કરે છે ઘણી વાર કે પોતે જ એમના શબ્દમાં કહે છે કે ન ભૂતોનો ભવિષ્ય હતી. એમાં એ વખતે સ્વામીજી આખો દિવસ ત્યાં પધરામણી કરે, સભા હોય, હરિભક્તોને મળે કરે, અને રાત્રે રાત્રે રાતોરાત ગાડીમાં ચલાવવાનું. એ વખતે સ્વામીજીની મોટર ગાડી જેવી હતી, મોટી વેન જેવું હોય, પાછળ ઠાકોર જોઈએ, સંતો પણ ત્યાં સુઈ શકે, આરામ કરી શકે. સ્વામીજી ક્યારે આરામ નહીં, ચાલુ રસ્તામાં પણ સ્વામી બાપા પત્ર વાંચન કરે, રાતોને રાતો ચાલે, 4 યુવકો સાથે હોય, વારાફર તે લોકો ડ્રાઇવિંગ કરે. સ્વામી તો એક ના એક, જેમ ગણેશ સ્વામી વખત મારે વાત કરીને પુરાણી બદલાય, પણ સ્વામી તો એક ના એક, એમ સ્વામી એક ના એક ડ્રાઈવર બદલાયા કરે. રાત્રે રાતે સ્વામીજી ત્યાં આખો દિવસ પધરામણી કરે. સ્વામી બાપા પોતે કે જ્યારે આપણે ઉતારે પહોંચીએ અને સંતો એટલા બધા થાકીને લોટપોટ થઈ ગયા હોય, પૂછવાના પણ હોશકોશ ના કે કેમ છો, પડ્યા ભેગી સવાર થઈ જાય, ખબર જ ના પડે કે ક્યાં શું આવ્યા ને કોના ઘરમાં છે પછી બધું, કારણ કે એટલો થાકો ઉતરે જ નહીં, ઊંઘ પૂરી જ ના થાય. સ્વામી બાપાએ એ વખતે ફિલેડેલ્ફિયા બધા પ્રસંગ ખબર છે, સાંજે 4 વાગે સ્વામીજી પધરામણી શરૂ કરી, રાઉન્ડ ધ ક્લોક 4:15 વાગ્યા સુધી, કારણ કે બીજી દિવસ સવારે નીકળી જવાનું વોશિંગ્ટન. છેલ્લો દિવસ હતો, સ્વામી બાપાએ મનમાં રાખી મૂકેલું કે હરિભક્તો છે બધા નોકરીએ નવા નવા આવ્યા, એક તો નવા નવા દેશમાં આવ્યા હોય, નવી નવી નોકરી મળી હોય, રજા માંગે, પેલો બોસ હોય રાજી થાય ના થાય, તરત છોટા પડદે પરદેશની ભૂમિ, હરિભક્તો જાય ક્યાં, આયોજન કરી રાખ્યું હોય, રજા માન માન કંઈ મળતી હોય. સ્વામીજી રાત્રે એ લોકોની અનુકૂળતા એ ત્યાં પધરામણી કરવા માટે જાય. એટલે દિવસ દરમિયાન જે કંઈ નાના મોટા કંઈક નજીકના સેન્ટરે ત્યાં જાય, રાત્રે રાત્રે હરિભક્તોને ઘરે પધરામણી કરે. અને એમ કરતાં કરતાં 4:15 વાગ્યા સુધી સ્વામી બાપાએ છેલ્લા હરિભક્તો સુધીને, છેલ્લો હરિભક્તને સંતોષ ના થાય ત્યાં સુધી સ્વામી બાપાએ પધરામણી ચાલુ ને ચાલુ રાખી. એ વખતે જેની બધી સ્મૃતિઓ સંતો કરતા હતા કે સ્વામી તમે આટલો ભીડો તમારે સહન કરવો પડ્યો, એ વખતે સ્વામીજી એક વાક્ય બોલે છે કે બધું થયું પણ મારા ભાઈ હરિભક્તો રાજી થયા, એમના મન સચવાઈ ગયા. ને આ સ્વામી બાપાનું જે ભાવના છે, આ મિશન સ્ટેટમેન્ટ એમનું આ છે, હરિભક્તોનું મન સચવાઈ જવું છે. બધું થયું મારા ભાઈ પણ હરિભક્તો રાજી થયા, એમના મન સચવાઈ ગયા. ને સ્વામી બાપાના મનમાં આનાથી વિશેષ કશું જ નથી. પોતાને ગમે તેટલો ભીડો પડે, ટાણું અટકટાણું એ નહીં જવાનું, હરિભક્તોના મન સચવાઈ ગયા કે નહીં. 77નો પ્રસંગ બીજો એક, હમણાં જ જગનેશ્વર સ્વામી વાત કરી હતી, બેંગ્લોર હતા અને ગુરુપૂનમની સભા ચાલતી હતી, એમાં ચાલુ સભામાં એમને આ પ્રસંગ કીધેલો. 77ની સાલમાં બાપા બોસ્ટન હતા, અને એ વખતે આવો જ એક પ્રસંગ બન્યો કે હરિભક્તોને બાપાની કંઈક સભા બહુ મોડી પૂરી થઈ. ના, એ વખતે બાપાની સભા છે ને હાર્વર્ડ યુનિવર્સિટીના એક હોલમાં હતી, ત્યાં સભા પૂરી થઈ એટલું બધું મોડું થયું હરિભક્તોને. એ તો બાપા એ વખતે કેવું હતું, નાસ્તો બીજા કોઈના ઘરે, પછી ના પૂજા બીજા કોઈના ઘરે, વચ્ચે બે પાંચ પધરામણી કરવાની, નાસ્તો બીજા કોઈના ઘરે, પધરામણી કરવાની, પછી બપોરે જમવાનું બીજા ઘરે, આરામ બીજા કોઈના ઘરે, કેમ કરતા કરતા કરતા સભા હોય બીજા ત્રીજા ઘરના કોઈના જમવાનું હોય ને, અને આરામ તો કંઈક 5મા ઘરે જ હોય, એવો આખો કાર્યક્રમ ગોઠવાયો હોય. બાપા સભા પૂરી કરે છે, બીજા કોઈના ઘરે જમવા જાય છે, અને રાત્રે જ્યારે પધરામણી કરતા કરતા જ્યાં ઉતારો હોય છે ત્યાં પહોંચે છે, રાત્રે 12:30 વાગ્યા હોય છે. એ વખતે એક હરિભક્ત આવે છે અને કહે છે કે સાંઈ મારું ઘર રહી ગયું, મારા ઘરે પધરામણી બાકી છે હજી.
એ વખતે બધા યજ્ઞેશ્વર સ્વામી જે પણ કઈ સંતો સાથે હતા એ લોકોના મોતિયા જ મરી ગયા કે હવે માન માન સારા 12 વાગે અમે ઘરે પહોંચ્યા છે અને પથારી કઈ બધા આમ સૂતા જ છે ને એ વખતે ઉભા થાવ કેટલું ભાડે પડે. સ્વામી બાપા એક જૂના સંતને લઈ અને કે હાલ તમારી સાથે. બાપાએ બધા સંતોના મન વાંચી લીધા. બાપાએ કીધું કે તમે આરામ કરો, હું હમણાં પધરામણી કરીને આવું છું. યજ્ઞેશ્વર સ્વામી પોતે કહે છે કે અમે આમ અંતરથી પણ ના બોલી શકે, ના સ્વામી આમ સાથે આવે કે અમે જાગીએ છીએ, કારણ કે પોતે એટલા થાકી ગયા હતા કે સ્વામી તમે જાઓ ભલે વાંધો નહીં. સ્વામી બાપા ક્યારે ગયા ક્યારે પાછા આવ્યા એ કહે છે કે અમને કંઈ ખબર પડી નહીં, અમે તો ઘસઘસાટ સુઈ ગયા. બીજે સવારે વહેલા ઉઠી સ્વામી શું કાર્યક્રમ ચાલુ. પાછો સ્વામી બાપાએ ક્યારે એવું પાછું 4 વાગ્યા સુધી પધરામણી કરી હોય કે ચાલો હવે બીજા દિવસે 9 વાગે ઉઠીએ, એવું નહીં, રૂટીન પ્રમાણે ચાલુ ને ચાલુ. આપણે તો રાત્રે ખાલી 1 કલાક મોડું થયું ને, એમ 1 જ કલાક તો આમ 2 કલાક આમ સાટું વાર દઈ ગયા, 1-2 કલાક એક્સ્ટ્રા ઊંઘ લઈએ ને પછી કે આખી રાતનું જાગરો તમારે. આપણે પોતા ઉપર બહુ આમ સેલ્ફ પીટી હોય છે, આપણે આમ આપણા માટે હંમેશા આપણે વધારે જ કહેતા હોય છે કે ઓહ તારે એમ તો કેટલી 12 સરાબાર થઈ જાય છે, અને પછી તો આવું ને પછી આમ તરત ફ્રેશ થઈએ ને પછી લઘુ પાણી કરીએ ને પછી નિયમનું વાંચીએ ને પછી ચેષ્ટા બોલીએ ને એમ આખું લિસ્ટ આપણે કરાવીએ. 12 સાડા 12 એટલે આવ્યો 12 વાગે જ, 12માં 5 આવ્યો હોય બોલે શું, 12 સાડા 12 આવું છું, ઉઠવાનું કેવું 5:30 ઉઠી જ જાઉં છું, ઉઠે 5:30 બોલે 5:30. આપણા માટે આપણે હંમેશા કોની લાગણી સેવતા હોય છે? સ્વામીશ્રી હંમેશા હરિભક્તો માટે કોની લાગણી સેવતા હોય છે? પોતા માટે નહીં. એટલા માટે સ્વામીશ્રીએ ક્યારે આમનો સમય કે દેશકાળ કશું અમને નડ્યું નથી. સ્વામી બાપાના તો વિચરણ તો આમ કેવી ભયંકર બધી પરિસ્થિતિ આવી તે વખતે સર્જાતી, 72, 73, 76 બધા જે એ અરસનમાં જે બધા પધરામણીઓ થતી. સ્વામી બાપાના ટાઈમિંગ તમે જો, 72 એક પ્રસંગ છે. સ્વામીશ્રી સવારે સિસવાથી નીકળ્યા, ઠીકરિયા પહોંચ્યા, ત્યાંથી પાલેજ, પાલેજથી વડોદરા આવ્યા, રાત્રે રાતે સ્વામીશ્રી બોચાસન ગયા, બોચાસનથી સ્વામીશ્રી સિંજીવાડા પહોંચ્યા, બોચાસનથી સ્વામીશ્રી 12:30 તો નીકળે છે રાત્રે, રાત્રે સ્વામીશ્રી 12:30 નીકળે છે, પહોંચે છે સિંજીવાડા, ત્યાં ઢોલ ત્રાંસા લઈને હરિભક્તો રાહ જોતા હોય છે. ફાણસના અજવારે રાત્રે 12:15 વાગે નગર યાત્રા નીકળે છે. વિચાર કરો આ રાતનું રાતોરાતનું વિચરણ. બીજો એક પ્રસંગ છે, સ્વામીશ્રી ભાદરાથી ભેંસદેડ પહોંચે છે, 75 પ્રસંગ છે. સ્વામીશ્રીને રાત્રે તાવ આવે છે, રાત્રે તાવ આવે છે, જબરદસ્ત ઠંડી વાય છે અને એકદમ શરીર ધ્રુજે છે. ત્યાં ડૉક્ટર આવે છે, સ્વામી બાપાને ઇન્જેક્શન આપે છે. સંતોને પણ વિનંતી કરી કે સ્વામી તમે આજે સભામાં ના આવવા તો તાવ છે, ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું, ટેબ્લેટથી નથી પડતું, ઇન્જેક્શન આપે છે. સ્વામી કે હરિભક્તો સભામાં આવ્યા હોય ને મહાત્મા સુતારે એવું કંઈ ચાલે કે હું આવું છું. સ્વામી બાપા સભામાં આવ્યા, આ સ્વામી બાપાની પરિસ્થિતિ જાણીને ડૉક્ટર સ્વામી વેગ સાગર સ્વામી એકદમ ટૂંકમાં પ્રવચન પૂરું કર્યું અને સ્વામી બાપાને વિનંતી કરી કે સ્વામી બાપા ટૂંક તમે આવ્યા જ છો પણ ટૂંકમાં આશીર્વાદ આપી દેજો. સ્વામી કે ભલે. 70 મિનિટ સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા, 70 મિનિટ તાવમાં ઇન્જેક્શન સહિત ધ્રુજતા ધ્રુજતા સ્વામી બાપાએ 70 મિનિટ ત્યાં આશીર્વાદ આપ્યા, વાતો કરી. આ બાપાને એવું બાપાની એવી ખાસિયત હતી કે જ્યારે આવું હોય ને ત્યારે હંમેશા લાંબુ જ કરે. એવા તો બીજા એક રાસનો પ્રસંગ છે, સ્વામીજી રાસમાં હતા ત્યાં, આ 73 પ્રસંગ છે. 9 વાગે સભા શરૂ થઈ, એમાં એ વખતે ધૂન પ્રાર્થના થઈ, એપિકા કે પ્રવચન કર્યું, પ્રવચન પછી આપણા બદલપુરના હરિભક્તોએ રાસ લીધો. રાસ પૂરો થયો એટલે 10:30 ગયા, એટલે બાપાએ બીકે સ્વામીને કીધું, આપણા સત્યપ્રકાશ સ્વામી એ વખતે તો ભગત, બાલકૃષ્ણ ભગત, એટલે બાપાએ કીધું કે તમે કીર્તન ગાઓ. કે સ્વામી મોડું થઈ ગયું છે, 10:30 થઈ ગયા છે, કે તમે ડાયરેક્ટ આપણે તમારા આશીર્વાદ લે. બાપા કે ના તો થોડીક વાત કરો, હવે કીર્તનમાં તો 5 મિનિટ પૂરું થઈ જાત, તો કે ના વાતો કરો, થોડીક વાતો કરો. એટલે બીકે સ્વામી વાતો શરૂ કરી થોડીક, એમણે વાતો પૂરી થઈ એટલે 11 વાગી ગયા. પછી ડૉક્ટર સ્વામીને વાળો, બાપા કે ડૉક્ટર સ્વામીને માઇક આપો. ડૉક્ટર સ્વામી વાત પૂરી કરી એટલે 11:25 થઈ. સ્વામી કે સ્વામીને કીધું કે સ્વામી 11:30 વાગી ગયા છે એટલે 10 મિનિટમાં આશીર્વાદ પૂરા કરી નાખજો. કે હા વાંધો નહીં, ટૂંકમાં જ પૂરા કરશું. અને સ્વામી બાપા શરૂ કર્યું, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. સ્વામી બાપા શરૂ કર્યું કીર્તન અને શરૂ કર્યું અને લાઈટ ગઈ, 10 મિનિટ તો લાઈટ આવતા થઈ, 10 મિનિટ બધાએ ધૂન કરી. અને બાપાએ પછી જે ચલાવ્યું, મોઘો મોઘો મોઘો મનુષ્ય દે, એટલો મોઘો કરી નાખ્યો બાપાએ કે બાપાની જ્યારે સભા પૂરી થઈ 1:15 12:45 થઈ, સભા પૂરી થઈ, હરિભક્તને મળતા મળતા મળતા ઉતારે પહોંચ્યા 1 વાગી ગયો. બાપાએ બધાને વિનંતી, સંતોએ બધા વિનંતી કે બાપા આરામ કરો. બાપા કે ના ચેષ્ટા બાકી છે. બાપા બધા સંતો સાથે ચેષ્ટા બોલ્યા, 1:20 વાગે બાપા આરામ કરવા ગયા. આ તો 73 પ્રસંગ છે. એ સિવાય પણ કેટલાય નજીકના પણ એવા પ્રસંગો છે કે આપણે ખબર પડે
સ્વામી બાપા આવા સંજોગોમાં તાવ હોય, ઉપવાસ હોય, ગજરામાં સ્વામી બાપાનો એકાદશી ઉપવાસ હતો, એક જ દિવસમાં એક ધારી 157 પધરામી બાપાએ કરેલી, એક ધારી. બીજા આપણે વાસણનો પ્રસંગ આપણે જાણીએ છીએ, તાવમાં ઉપવાસમાં 102 પધરામી જે કરવી સવારના 7:30 થી 3:30 વાગ્યા સુધી, બપોરે 3:30 વાગ્યા સુધી, ભાર બપોરે. અને આવા નોમનો ઉપવાસ હોય એ વખતે સ્વામી શ્રી અવશ્યમ સામે ચાલીને ઊભું કરે. 76નો સ્વામી બાપા જે ચૈત્ર નોમ ઉજવી અમદાવાદમાં, હવે ચૈત્રનો જે ઉપવાસ હોય કેવો ઉપવાસ હોય, પાછા અમદાવાદનો આમ અંગાર વરસતા ને એવું આપણને લાગે. અને એ વખતે સ્વામી બાપાએ પધરામી કરવા માટે નીકળે. બાપાનો આ વર્ષોનો ક્રમ, રહોરી જયંતિએ સ્વામી બાપા નીકળે અને પધરામી શરૂ કરે. સવારથી બાપાએ શરૂ કરી પધરામી, બપોરના 2 વાગે આવ્યા. ખાધા પીવાની તો વાત જ નહીં, એક ટીપું પાણી નહીં. બપોરે 2 વાગે સ્વામીશ્રી આવે છે, આવીને પત્રલેખન શરૂ કરે છે. આખું બપોર્યું સ્વામીશ્રી પત્રલેખન કરે છે. પત્ર પૂરા થાય તો પછી પ્રકાશ પત્રિકા જે પણ કંઈ સાહિત્ય હતું એ વાંચવાનું શરૂ કરે છે. બાપાને એટલી બધી ગરમી ચડી ગઈ હતી, એટલી બધી આમ આમ બફારો થાય. પ્રગટ ભગત પોતે નોંધે છે કે નાવા માટે મેં બરફનું ઠંડુ પાણી મેં મૂકેલું અને એ ઠંડા પાણીથી સ્વામીશ્રીને મેં નવડાવ્યા. બરફના પાણીથી બાપાને નવડાવ્યા. પછી રાત્રિ સભા થઈ, સભા પૂરી થઈ 12:35 વાગે. પછી તો એ 12:35 વાગે સ્વામીશ્રી રૂમમાં જાય છે. એ વખતે તો કેટલાક સંતો નાહી ધોઈ પૂજાપાઠ કરીને પારણા કરીને પણ પરવારી ગયા હતા. એ લોકો જ્યારે બહાર આવતા હતા ત્યારે જોયું કે સ્વામી બાપાની લાઇટ હજી રૂમમાં ચાલુ છે. એ સ્વામી આખો દિવસનો જે થાક, રાત્રે 12:30 વાગ્યા સુધી પણ હજી બાપા પથારી ભેગા થઈ શકતા નથી. બીજે દિવસ સવારે શણગાર આરતી થાય છે, 1/4 વાટકી ખાલી મોસંબીનો જ્યુસ લે છે. દિવસનો ક્રમ ચાલો, પધરામણી પાછી ચાલ્યું. આખો દિવસનો થાક, ઉપવાસ, બેચેની જે પણ કંઈ થાય, આટલી બધી ગરમી, જરાય વિશ્રામનું તો નામ નિશાની જ નહીં. સ્વામી તો આવા તો આમ પોતાની દેહની ક્રિયા પણ ઠેલાવવા માટે સ્વામીશ્રી હરિભક્ત નજીક કરવા માટે કે બાકી રાખ્યું નથી. 85નો પ્રસંગ છે. સ્વામીશ્રી નવસારી મૂર્તિ પ્રતિષ્ઠા માટે આવ્યા છે. બપોરે આરામ જતા પહેલા સ્વામી બાપાએ નગર યાત્રાની બધી સૂચના આપી કે આમ કરજો, તેમ કરજો, અહીં ઊભી રાખજો. બાપા જ્યારે સવારે બપોરે પછી ઉઠે છે, બાપાને નાવા જવું હતું, શૌચવિધિ, પણ એ જ વખતે નગર યાત્રા આવી ગઈ ત્યાં, એટલે બાપા નગરયાત્રામાં દર્શન દેવા માટે ત્યાં હાજર થાય છે. પછી નગરયાત્રા પછી નાની સભા થાય છે, ત્યાં નગરયાત્રા બાપા ત્યાં આશીર્વાદ આપે છે. સભા પછી સ્વામી ત્યાં ટ્રેક્ટરમાં સોફા નાખીને ત્યાં સૌને દર્શન આપે છે. પછી નાની સભા થાય છે. સભા પછી સંધ્યા આરતી માટે આવતા હતા, એ જ વખતે એક સત્સંગી યુવક અમૃતલાલ એમની સાથે ખાનગી કરતા જાય છે. હજી બાપાને તો નાવા જવાનું બાકી જ છે. સભા પછી કે કહેવાય, ચલો આ ખાનગી કરી લે, ખાનગી થઈ લે એટલે આરતીનો ટાઈમ થઈ ગયો. બાપા સંધ્યા આરતીમાં ગયા. સંધ્યા આરતીમાં ગયા ત્યાં મણીબા એવા જોબર ગારે સાઉથ આફ્રિકાના, એમની સાથે બાપાએ ખાનગી કરી. તેમણે બાપાને સાથે ખાનગી કરી. બીજા પછી બીજાને પણ મળવું હતું, એ લાઈન ચાલુ થઈ ગઈ. એકવાર કોઈક બેસી ગયું કે બાપા તો મળે જ છે ને બધાને, લાઈન ત્યાં થઈ ગઈ. બાપા બધાને સંતોષ આપ્યો. જમવાનો ટાઈમ થઈ ગયો, સેવક એક સ્વામી જમી લો, એટલે કે અમને પણ નવરા થઈ ગયા કે હાલો તમે જમી લે. સ્વામી બાપાએ જમી લીધું. પછી મીટિંગો ચાલુ થઈ ગઈ. મીટિંગો ચાલુ થઈ પછી બાપાને યાદ આવ્યું કે આચાર્ય સ્વામીને પેલો કાંચ વાગેલો, એ ભટકાયા હતા તો હોસ્પિટલમાં છે, ચાલો એમને મળી આવે. બાપા મીટિંગ પછી હોસ્પિટલમાં આચાર્ય સ્વામીને મળવા જાય છે. પાછા ઉતારા આવે છે ત્યારે રાત્રે 12:15 વાગ્યા હોય છે, ત્યારે પોતે નાવા જાય છે. બપોરનો સમય, આટલી બધી વચ્ચેની પ્રવૃત્તિ થઈ ગઈ. સ્વામી બાકીને આ લોકોને મળે, આને મળે, આની મળે, આની મળે, બધાની અનુકૂળતા પ્રમાણે સ્વામીશ્રી પોતાનો કાર્યક્રમ હંમેશા સેટ કરતા હોય છે. પોતા માટે ટાણું કટાણું જોતા નથી, તમને સેટ થશે કે નહીં એમ. એવી રીતે સ્વામીશ્રી ઘણીવાર પોતાનો કાર્યક્રમ પણ ગોઠવતા હોય છે. હંમેશા હરિભક્તોને પોતાના આયોજનમાં જરાય ખલેલ ના પહોંચે એટલી હદે સ્વામી બાપા પોતે પોતાનું એડજસ્ટ કરતા હોય છે. એક પ્રસંગ એવો બન્યો હતો, સ્વામી બાપા જ્યારે સ્પેશિયલ ટ્રેનની યાત્રામાં હતા અને આખા ભારતમાં બાપાએ પોતે યાત્રા કરી, અને બાપા જ્યારે સાઉથ ઇન્ડિયામાં હતા એ જ વખતે બેંગ્લોરથી એક અહીંયા થાણાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો. હરિભક્તો કેટલાય વખત એ લોકોનો ઈચ્છા હતી કે બાપા અહીંયા પધારે પધારે, 2 વાર કાર્યક્રમ કેન્સલ થયા હતા, પણ ત્યાં બેંગ્લોરમાં બધું નક્કી થઈ ગયું કે આ તારીખે અમે ત્યાં થાણા આવશું. પછી તો પ્રવાસ પૂરો થયો, બાપા બોમ્બે આવી ગયા અને કપોડવાડીમાં સ્વામીશ્રીનું ત્યાં ઉતારો હતો. હવે અગાઉથી આ થાણાના જિલ્લાના હરિભક્તો સાથે બધી વાત થઈ ગઈ હતી, કાર્યક્રમ નક્કી પણ થઈ ગયો હતો. અને એ જ વખતે એક પરદેશના હરિભક્ત બાપા પાસે આવ્યા અને બાપાને વિનંતી કરીશ, વિનંતીને આગ્રહ કરીશ કે મારા ભત્રીજાના લગ્નમાં, મારા દીકરા નહીં, મારા ભત્રીજાના લગ્નમાં આપે આશીર્વાદ આપવા આવવાનું છે. ક્યાં? વડોદરા. કે તમારે આવવાનું છે, આજ્ઞા જ છે, વિનંતી તો નહીં, આજ્ઞા જ કે તમારે વડોદરા આવવાનું જ છે બસ. સ્વામીશ્રીએ તારીખ જોઈ,
સ્વામી શ્રી એકદમ પ્રેમથી વાત કરી કે શક્ય નહીં મને, કે સ્વામી કે એ પહેલાં તો માન્યા જ નહીં. પહેલાં ભાઈ શું કે મેં વેવાઈને વચન આપી દીધું છે કે પ્રમુખ સાહેબ મહારાજ આશ્રય આપવા માટે આવશે જ. હવે તે વચન આપી દીધું, અમે શું કરીએ એમાં? કે મેં વેવાઈને વચન આપી દીધું છે કે સ્વામીશ્રી વસંત પંચમી આશ્રય આપવા જવાના છે, બાપા ત્યાં વડોદરા આવશે જ આશ્રય આપવા માટે. સ્વામી બાપે કંઈક વચલો માર્ગ કાઢ્યો. સ્વામી બાપે કહે કે અમે વસંત પંચમી વડોદરા આવવાના જ છે, ત્યારે ખાસ તમારા ગામમાં આવી અને ત્યાં આશ્રય આપણે આપવા સ્પેશિયલી આવશું. બાપે કે પેલા ભાઈ માને જ નહીં. પછી સ્વામીને ધમકી આપે છે. ધમકી એ સાંભળજો, પેલા હરિભક્ત એકદમ ઉછળ્યા અને બોલે છે, અમે તમને દીકરા આપ્યા છે, પૈસાની સેવા કરીએ છીએ, સંસ્થામાં કેટલો અમે કરીએ છીએ, તમે શા માટે ના આવો? યોગી બાપા અમે કહે એમ કરતા ત્યારે અમે સેવા કરીએ છીએ, તમે કેમ ના આવો? ગમે તેમ કરીને તમારે આવવું જ પડશે. ધમકી આપે છે, સ્વામી બાપાને આવી તેમ દબાવે છે. સ્વામી બાપા તો એકદમ કોમલ હૃદયના છે. સ્વામી શ્રી એકદમ આમ હેપતાઈ ગયા કે યોગી બાપાનું નામ આવ્યું કે ચાલો. બાપાને ના નથી પાડવી આવું તું, પણ એમને બહુ જ નહીં થાય. પેલા ઠાસણ હરી પેલા થાણાના હરિભક્તોને પણ સામે જોવા, એ લોકોએ આયોજન કરી રાખ્યું હોય. સ્વામી બાપાએ પછી કીધું કે હા મેં આવશું, ભલે આવશું. હવે કેવી રીતે ગોઠવું? એક બાજુ થાણા મહારાષ્ટ્રમાં છે, એક બાજુ અહીંયા વડોદરા છે. સ્વામીશ્રીએ ગમે તેમ આગુ પાછું કરીને સેટિંગ કર્યું. 73 સાલનો પ્રસંગ છે. સ્વામીશ્રી વડોદરા ગયા ડૉક્ટર સ્વામી દેવચરણ સ્વામી સાથે, બીજા બાકીના બધા જ સંતને બાપાએ ત્યાં પહોંચાડી દીધા ત્યાં વલસાડ. બાપા ત્યાં લોકો રાત્રે 12:15 વાગે બીજા સંતો વલસાડ પહોંચ્યા, ત્યારે સંતોને ખબર પડી કે હમણાં જ થોડીક વાર જ પહેલાં સ્વામી બાપા વડોદરા જઈ આવ્યા છે. અને સ્વામીશ્રીના પહેલાં ગઈ વડોદરા ગયા, પ્રસંગ ત્યાં સાચવી પેલા ભાઈનો, પછી વાસદ, બોચાસન, ભાદરા, સિસવા, સોરી ભાદરણ, સિસવા, બોરસદ અને વડોદરા થઈને જ થોડીક વાર પહેલાં જ આવ્યા હતા. એ લોકોની પહેલાં બાપા પહોંચી ગયા હતા. એટલું જ નહીં, ભગવાનની કસોટી કેવી કે બાપા જ્યારે વડોદરાથી વલસાડ આવ્યા ત્યારે એમની એમ્બેસેડરમાં 7 પંચર પડેલા. બાપામાં ગાડી એવી રાખતા ને સર્વોપરી, 7 પંચર ખાલી વડોદરાથી વલસાડ જતા. એવી આવ્યા સંજોગોમાં પણ સ્વામીશ્રી જરાય કંટાળો કર્યો નથી. આવા સંજોગોમાં સ્વામી બાપાએ ટાણું કટાણું જોયા વગર હરિભક્તોને કેવળ રાજી જ કર્યા છે. સ્વામી બાપા અહીંયા વડોદરા નજીક તરસાડી ગામમાં હતા અને આ 82 પ્રસંગ છે. સ્વામી બાપા ત્યાં રાત્રે જાહેર સભા કરી અને એ વખતે ત્યાં પેલા સ્વામી પણ અહીંયા હતા અને ત્યાંના જે મુખ્ય કાર્યકર આપણા બાબુભાઈ ગોરવાવાળા, બહુ સુંદર આયોજન કરેલું, સ્વામી બાપાને કોઈ પણ તકલીફ ના પડે એ પ્રમાણે બધી વ્યવસ્થા લોકો કરી રાખી હતી. પણ એ જ વખતે એ તરસાડી ગામમાં નવા હાઉસિંગ બોર્ડની બધી ત્યાં મકાનો લેવાયા હતા, એ નવો આખો હાઉસિંગ બોર્ડ ત્યાં થયું હતું અને કેટલાક આપણા શહેરના હરિભક્તો પણ ત્યાં રહેવા માટે ગયા હતા. હવે આપણે સત્સંગી હોય સહેજ ઈચ્છા થાય કે નવા ઘર છે, નવું સોસાયટી છે, બાપાને પગલે થાય તો ઠીક. ત્યાં જ બોલે સ્વામીએ ઘસી ના પડી દીધી કે સ્વામી બાપા નહીં જ આવે. આ 82 પ્રસંગ છે, હાર્ટ એટેક પહેલાંનો. એ વખતથી પણ આપણે ના પાડતા આવ્યા છે, પણ એટલે ત્યાં જ સ્વામી કીધું કે શક્ય જ નહીં મને, બહુ મોડું થઈ ગયું છે, રાત્રે નહીં જ પાય બાપાને. હરિભક્તોનો આગ્રહ, સંતો તો ના પાડે એટલે ત્યાંના જે મંડળ સંચાલક હતા કાર્યકર જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, એમને આગ્રહ કરે છે. હવે બિચારા જગદીશભાઈ તો થોડી વચ્ચે સોપાળી થઈ ગઈ, એક બાજુ સંતો, એક બાજુ સ્વામીશ્રીની તબિયત અને એક બાજુ હરિભક્તો, એમને ત્યાં રહેવાનું, કાર્યકરોને સત્સંગની ત્યાં સેવા કરવાની. હરિભક્તો બધા એટલો બધો દબાણ કર્યું, જગદીશભાઈ પછી તમે ડાયરેક્ટ બાપાને જ વાત કરો. જગદીશભાઈ બિચારા હિંમત ભેગી કરી અને બાપાને વાત કરે છે કે બાપા

જલ્દી પતાવી દઉં છું એટલે શું થયું, બાપા જ્યારે ગાડીમાં બેસે છે આગળ પાછળ જગદીશભાઈને ભેગા રાખે છે, આગળની સીટમાં જગદીશભાઈ અને બાપા બે બેઠા રસ્તો બતાવે છે. એ હાઉસિંગ સોસાયટીમાં જે નવા ઘર હતા, એક કે એક ઘરમાં બાપા ત્યાં પધરામી કરે છે, પગલાં પાડે છે. 40 ઘરની પધરામી પૂરી થઈ, સ્વામી કે જલ્દી પતાવી દેશું, જલ્દી એટલે રાતે 12:30 વાગ્યા. બસ 12:30 વાગ્યા સુધી સ્વામી બાપાએ સભા પછી 40 પધરામણી કરી, ત્યાં પતતું નથી. એ 12:30 વાગે 40 પધરામણી પૂરી થઈ પછી બાપા ઓયનજીસીમાં આવે છે. ત્યાં આપણા પ્રમોદભાઈ ઉપાધ્યા એમના ઘરે પધરામણી કરે છે. એમની સાથે બાજુમાં જે કંઈક ભાવિકો હશે લોકોને મન થઈ ગયું, ત્યાં પણ બાપા પધરામણી કરવા માટે જાય છે. હજી પણ પૂરું થતું નથી. સ્વામી બાપા અટલાદરા આવી રહ્યા છે, રાત્રે 1:30 વાગ્યો છે. ત્યાં પણ પેલા મુજમહોડાના જે આપણા સજાનંદ કુટીર એમાં જે શાંતિભાઈ મિસ્ત્રી રહેતા હતા એમનું ઘર પણ રાત્રે 1:30 વાગે બાપા પાવન કરે છે. આવી હદનું બાપાનું વિચરણ હતું. સ્વામી બાપાએ રાત કુરાત જોયું જ નથી, એમના દેહનો કૂચો બોલાવી દીધો. બાપા મહારાજે વાત કરી કે આ દેહ આ સત્સંગ મને કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. સ્વામી બાપાએ આમ આમ નીચોવી નાખ્યું શરીર, કષ્ટ કાઢી નાખ્યો છે. જ્યારે પણ ક્યાં જ્યારે પણ હરિભક્તો ક્યાં આવે ના પાડી ન શકતા, આપણે લાગે આમ પોતાનું કંઈક લાઈફ હોય કે નહીં છે ને. દરેકને પોતાનું સેટિંગ હોય છે, દરેકનું પોતાનું ખાવાનો ટાઈમ હોય આ હોય, સુવાનો ટાઈમ આ હોય, હરવા ફરવાનો ટાઈમ હોય, છાપા વાંચવાનો આ ટાઈમ હોય, બધું જ આપણે એવા વ્યવસ્થિત હોય છે ને. અને એમાં જરા પણ કંઈક આગું પાછું થાય આપણે અપસેટ થઈ જાય છે. નાની વસ્તુમાં આમ સહેજ કંઈક મોડું થયું, આગું પાછું થયું, આપણે અપસેટ થઈ જાય છે. સાંઈ બાપાની કોઈ એવા, કારણ કે આ જ જીવન છે. 2 વર્ષ પહેલાં સુરત હતા ને, એક છોકરો મળ્યો, 8 વર્ષનો છોકરો. 8 વર્ષની ઉંમરે એ ઘરેથી ભાગી ગયો હતો. પછી તો પાછો આવી ગયો હતો, પણ પૂછ્યું કેમ ભાગી ગયો, રિસાઈને કે મમ્મી ના પાડી વસ્તુ કે. સ્વામી મને એવું થયું કે બસ ભણ્યા જ કરો ને, મારે આ જ લાઈફ, બીજી કોઈ લાઈફ જ નહીં. 8 વર્ષનો છોકરો હું એટલો હશે કે સ્વામી મારી મમ્મી કે તું ભણ ભણ કે ભણ ભણ કરું, પણ બીજી કોઈ લાઈફ જ નહીં, મારે કરવાનું શું બીજું. 8 વર્ષનો છોકરો આવું માનીને ભાગી ગયો. 2 દિવસે ફરતો ફરતો મંદિરે આવ્યો, પૂજારી સ્વામી સાથે ત્યાં હેત. 2 દિવસ એ મંદિરે આવ્યો રડતો રડતો, પછી સંતો પાસેને ઘરે મોકલી દે છે. પણ 8 વર્ષનો છોકરાને કે લાઈફ શું મારી બીજી. સાંઈ બાપાએ ક્યારે પૂછ્યું મારી બીજી લાઈફ શું, બસ મારે આ જ કરો, મારે હરિભક્તોને જ મળવાનો, પત્ર જ વાંચવાના, ટેલિફોન અટેન્ડ કરવાના, હરિભક્તોને પ્રશ્ન સાંભળવાના, ઝઘડા જ મટાવવાના, મારે સભામાં જ જવાનું, બીજી કોઈ લાઈફ જ નહીં મારે ના. હરિભક્તો જેમનું જીવન છે એમના માટે બીજી કોઈ લાઈફ છે જ નહીં. પોતાનું દેહ પોતાનું સમગ્ર જીવન હરિભક્તો માટે કૃષ્ણ અર્પણ કરી દીધું છે, એટલા માટે તો આવું કરી શકે છે. બાપા ત્યાં ઉત્તરાયણનું પર્વ 83ની સાલમાં સાબરકાંઠામાં કરેલું, અને સાબરકાંઠાની નાદરી ગામ એક છે, નાદરી ગામ, ત્યાં બપોરે 1 વાગે ત્યાં પહોંચે છે. હરિભક્તો રાહ જોતા હતા નગરયાત્રા માટે, એટલે બાપા ભર બપોરે નગરયાત્રામાં જોડાય છે. 1 થી 3 નગરયાત્રામાં પહોંચે છે, પછી 3 વાગે પોતે જમવા માટે બેસી શકે છે. 1/2 કલાક તમે જમ્યા પછી આરામ કર્યો ના કર્યો તરત નીકળી ગયા, ત્યાં સભા થાય છે, સભામાં આશીર્વાદ આપે છે. 6 વાગ્યા સુધી ત્યાં સભામાં હરિભક્તો બધા મળતા રહે છે. પછી હરિભક્તો આવે છે, બાપા થોડીક પધરામણીઓ છે, હરિભક્તોને પધરામણી ઈચ્છા છે, બાપા કે આવી જાઓ. ચાલો બાપાએ ચાલુ કરી પધરામણી. વાત તો 2-4ની જ હતી, વધી વધી વધી, 2-4માંથી કેટલી વધે, આંગળી કંઈ સૂજી જાય તો કંઈ થાંભલા જેવી ના થાય, 2-4માંથી કદાચ 20-25 થાય. 102 પધરામણી સ્વામી બાપાએ રાત્રે 10:30 વાગે ફાણસ અજવાળે પૂરી કરી. એક તો 1 થી 3 વાગે સુધી બાપાએ નગરયાત્રામાં જોડાયા, 3 વાગે જમ્યા ત્યાં. 81ની સાલમાં જ્યારે દીક્ષાબ્દીનું મહોત્સવનું નિમિત્તે વિચરણ ચાલતું હતું, એ વખતે બાપા આ કાનો વિસ્તારમાં જ હતા. અને બપોરે 5મા ગામ જ્યારે પૂરું થયું ત્યારે 3 વાગ્યા હતા. અને જ્યારે બાપા એ 5મું ગામ પૂરું કર્યું, જ્યારે જમવા માટે ભેગા થયા ત્યારે સંત સ્વરૂપ સ્વામી રસોડની સેવામાં હતા, થાળ બનાવવામાં. એ વખતે સંત સ્વરૂપ સ્વામી કહે છે, બાપા જ્યારે જમવા બેઠા કે બાપા 3 વાર મેં રસોઈ ગરમ કરી, 3 વાર ઠરી ગઈ. 3 વાર મેં રસોઈ ગરમ, હમણાં સ્વામી આવશે, હમણાં સ્વામી આવશે એમ કરીને 3 વાર ગરમ કરી, 3 વાર ઠરી ગઈ. આટલું મોડું થતું હશે કે દેશ. ત્યારે એ વખતે સ્વામી બાપા જે બોલે છે કે સંતરૂ તું લખી રાખ, મારા ભાગ્યમાં ગરમ ખાવાનું લખ્યું જ નથી. બાપા એક વાસ્તવિક સ્વીકાર લીધી છે, હું હરિભક્તો માટે આવ્યો છું, હરિભક્તો હજી કરવા છે. હરિભક્તો સાચું હોય તો મારું નહીં સચવાય, સ્વીકારી લીધું છે. જો હું મારું સાચવવા જઈશ હરિભક્તો નહીં સચવાય. હરિભક્તોને સાચવવા માટે બાપાએ પોતાનું કંઈ સાચવ્યું નથી, એના માટે તો એમની સમગ્ર જીવન એ ગવાહી પૂરે છે. સાંઈ બાપાએ પોતાનું કંઈ સાચવ્યું નથી. આમ જ નજીક એક ભીમપુરા ગામ છે, ત્યાં હરિભક્તો સંકલ્પ કે સ્વામી બાપા અહીંયા પધારે, રાજી કરવા માટે સ્વામી શ્રી 85ની સાલમાં સંત મંડળ સાથે ત્યાં પધાર્યા. 7 વાગે ત્યાં પધાર્યા, ભવ્ય સ્વાગત.

0: થયો, ઉતારવામાં સભા પૂરી પૂરી થઈ, બાપા રાત્રે ઉતારે આવે છે. અને એ વખતે ચુનીલાલ, ત્યાં સરપંચ ચુનીલાલ ગોપાળભાઈ, એમના ઘરે બાપાનો ઉતારો હોય છે. એ વખતે બાપાનો ઉતારામાં કાર્યકરે બે હરિભક્તો, આદિવાસી હરિભક્તોને યુવાનો સેવામાં રોકેલા. એ વખતે તો બાપા જયારે સભામાં હતા ત્યારે હરિભક્તો તો આવી ના શકે, કારણ કે લોકો પેલી આમ ઉતારાની સેવામાં હોય, આમ સુરક્ષામાં હોય. એટલે બાપા તો જયારે રાત્રે સભામાંથી આવ્યા, પત્ર લેખન કરે છે, મોડી રાત્રે બાપા બોડવા જાય છે. આ બે હરિભક્તોને મનમાં જ રહ્યા કરે કે વ્યક્તિગત દર્શન આપણે રહી ગયા, બાપા ત્યાં ગામમાં તો સભા થઈ ત્યાં બધા વ્યક્તિગત દર્શન આપી, આપણે બે રહી ગયા. આ વચ્ચે અંદર અંદર ગોષ્ઠી ચાલતી હતી, એ વખતે કહ્યું કે બાપાની રૂમની લાઇટ પાછી ચાલુ થઈ છે. એ લોકો ત્યાં પહોંચ્યા, જેવા પહોંચે બાપાનું બારણું ખોલ્યું, બાપા બહાર આવે છે. બાપા કે તમે કોણ? કે સ્વામી અમે ત્યાં અહીંયા સેવામાં છીએ. કે તમારો પરિચય શું? એમ કહીને બાપા ત્યાં બેસી ગયા. પેલા બે આદિવાસી હરિભક્તો સામે સાથે બાપા ગોષ્ઠી કરે છે અને ઉપદેશ આપે છે. બાપા પહેલા પરિચય પૂછો, પછી બાપા કહે છે કે બાપા સામે કહે છે આવો બેસી આપણે વાત કરીએ. નીચે પલાઠી વાળીને પૃથ્વી જમીન ઉપર બાપા બેસી ગયા, બંનેનો પૂરો પરિચય મેળવ્યો. પછી બાપા વાત શરૂ કરે છે, કાલે સવારે ત્યાં બાલુભાઈ તમે આવજો, ત્યાં અમને વર્તમાન ધરાવીશું, તમને ઘરે છોકરા એમને પણ બોલાવજો, પછી તમે સત્સંગી કરશું, ભગવાન સ્વામીને આશ્રય તમે બની જશો, જીવન શુદ્ધ રાખવું, વ્યસની જીવન નહીં, દારૂ માંસ છોડી નહીં, બીડી પણ નહીં, સત્સંગ કરવો, જીવનો ભગવાન સંત રાખવા, તો છેલ્લી તો છેલ્લો જન્મ થઈ જાય. આવી અડધી રાત્રે બાપા આ બે આદિવાસી યુવાનોને સત્સંગ લાભ આપી રહ્યા છે. આ બધી વાતો ચાલતી હતી એમાં સંતો જાગી ગયા. સંતો જાગે કે અડધી રાત્રે આ શું કથા વાર્તા ચાલે છે? જોયું તો સ્વામી બાપા 12:30 વાગે આ બે આદિવાસી હરિભક્તોને જમીન ઉપર બેઠા બેઠા સત્સંગનો, એ લોકોનો અંતરનો જે ભાવ હતો એ ત્યાં પૂરો કરે છે. આવી રીતે અને પછી બીજી દિવસ પાછા બાપાની પધરામણી તો ચાલુ થઈ જ ગઈ હતી. એમનો ક્રમ પ્રમાણે તો એમણે તો એવું ક્યારેય કંઈ ગોઠવ્યું જ નથી કે થોડુંક આપણે એડજસ્ટ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. આવા તો બાપાના કેવા આમ આડેધડ બધા કાર્યક્રમો હતા. વિવેક સાગર સ્વામી કહે છે, આજે સમયની આપણે વાત જોઈ ને કે ટાણું કે ટાણું જોવું નહીં, એમ તો સ્વામી બાપાના સ્થાનો પણ એવું હતું. ક્યારેક ઉત્તર દક્ષિણ કામ એવું, અહીંયાથી ત્યાં બાપા એકવાર ત્યાં બારડોલીમાં, બારડોલી જિલ્લામાં આપણું મઢી ગામ છે, એ જ દિવસ માટે સ્વામીજી ફક્ત ત્યાં બારડોલીથી છેડ ખેડા જિલ્લામાં આવેલું વિદ્યાનગરમાં ત્યાં આવે છે. એક જ દિવસ માટે બીજા દિવસ પાછા ત્યાં પહોંચી જાય છે. આવી રીતે સ્વામી બાપાનું વિચરણ સાવ આડેધડ ચાલતું હતું. મણિભાઈનું સલાડનું જ્યારે ધામગમન બાપાએ સાંભળ્યું કે મણિભાઈ સલાડવાડા ધામમાં ગયા છે, બાપા મોરબી હતા, હવે સાવ સૌરાષ્ટ્રના છેડે આવ્યું ગામ, એ વખતે બાપા મોરબીથી તાત્કાલિક નીકળી જાય છે, અમદાવાદ પહોંચે છે. અમદાવાદ રાત્રે 2 વાગ્યા હોય છે, રાતોને રાતે આખી રાત માથે લઈને બાપા સિદ્ધાર્થ ઠીકરિયા પહોંચે છે. સવાર થઈ ગઈ હોય છે, ત્યાં બાપા ત્યાં અગ્નિ સંસ્કાર કરાવે છે, નનામીને કાંધ દઈ અને પછી ત્યાંથી તરત નીકળી જાય છે. વડોદરા આવે છે, અહીંયા સ્નાન વિધિ પતાવી પૂજા કરી સવારે 11 વાગે જમી પોતાનો કાર્યક્રમ આગળ ચાલુ. એક હરિભક્તનો પ્રસંગ સાચવવા માટે બાપાએ આટલું પણ કર્યું છે. ત્યાં બાપાનો કાર્યક્રમ કેવા હતા કે એક એક ગામમાં એક એક દિવસમાં કેટલા એવા ગામ થઈ જતા, વિવેક સાગર સ્વામી કેટલાક આવા ઉલ્લેખ કરે છે. 74 સાલમાં બાપા સવારે મંગલા આરતી નડિયાદમાં કરે છે, પછી પીપલગ થઈ બોટાસન આવે છે, બોટાસન રાજભોગ આરતી કરે છે, પછી ધર્મજ ત્યાં ઠાકોરજી જમાડી, પછી મેળાવ દર્શન કરે છે, મેળાવ પછી સાંજે વડતાલ સંધ્યા આરતી કરે છે, ત્યાંથી પાછા દબાણ જાય છે, ત્યાં સાયમ સભા થાય છે, ત્યાંથી પછી જેતપુર દર્શન કરી રાત્રે 12 વાગે અમદાવાદ પહોંચે છે. એક જ દિવસમાં 8 ગામ. આ 74નો પ્રસંગ, એવો જ 79નો પ્રસંગ. સ્વામીશ્રી ગારિયાધારા હતા, ત્યાં થોડીક પધરામણી કરી અને સવારે 8 વાગે નીકળે છે, પછી મોરબા ત્યાં પધરામણી થાય છે, પછી ચોરડિયા ત્યાં પધરામણી થાય છે, પછી કુતાણા ત્યાં પધરામણી થાય છે, પછી વેડાવદર ત્યાં નગરયાત્રા થાય છે, સભા થાય છે, મેકડા સ્વામીશ્રી ત્યાં પધરામણી કરે છે, પછી મોટા ભોમાદ્રા ત્યાં બાપા મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે, અને પછી જેસર પહોંચે છે ત્યાં રાત્રે 11:30 વાગે સભા પૂરી કરે છે, અને પછી બાપા પોતે 12 વાગે આરંભમાં જાય છે. એક જ ગામમાં 7 ગામ. બીજી એક વાત કરું, આ 74નો પ્રસંગ છે, 79નો પ્રસંગ છે. એક દિવસ સ્વામી બાપા નવસારી હોય છે, સવારે પૂજા કરે છે, પૂજા પછી નાસ્તો પછી સ્વામીશ્રી નીકળે છે, ટાંકણ ગામ પહોંચે છે, ત્યાં હરિમંદિરમાં જમીન પર પુષ્પો પધરાવે છે, પછી ત્યાંથી દોણજા જાય છે, ત્યાં જૂના મંદિર આપણું જે હતું અક્ષપુરુષોત્તમની, ત્યાં નવી મૂર્તિની પૂજન કરે છે, સભા ત્યાં થાય છે. દોણજાથી પોતે સારવણી આવે છે, ત્યાં મૂર્તિનું પૂજન કરી આરતી કરીને સભા કરે છે, પછી બાપા જમવા માટે વાંદરવેલા આવે છે, ત્યાં થોડુંક જમે છે, બપોરનો સેજ આરામ કરે છે, તરત નીકળીને ખુંડવેલ ત્યાં વચ્ચે ગાડી ઉભી રાખે છે, હરિભક્તોને મળે છે. ત્યાંથી ખામડા રસ્તામાં ગામ આવે છે, હરિભક્તોને ત્યાં મળે છે, નાની સભા થાય છે. ગોલવાડ ત્યાં પણ હરિભક્તો રસ્તામાં રાહ જોતો હોય છે, ત્યાં પણ બધા હરિભક્તોને મળે છે. ત્યાંથી ચીખલીમાં એક દરબારના આગ્રહથી એમની બેકરીમાં પધરામણી કરે છે. ત્યાંથી બિલીમોરા, ત્યાં હરિમંદિરમાં પૂજન કરે છે, આરતી થાય છે, સભા થાય છે. ત્યાંથી ખાપરવાડા, ત્યાં હરિમંદિર મૂર્તિ પૂજન આરતી ને સભા. રાત્રે કોસંબા સ્વામી શ્રી 8:20 વાગે પહોંચે છે ત્યાં હરિમંદિરમાં મૂર્તિ પૂજન આરતી સભા પછી જમે છે. રાત્રે બાપા આરામમાં જાય છે. રાત્રે 10:20 વાગ્યા હતા. આ કઈ સાલનો પ્રસંગ છે? આગળ જો ને, 74 પ્રસંગ, પછી આ 79 પ્રસંગ. આ જૂનો પ્રસંગ બહુ જૂનો નથી, ગઈ સાલનો આ પ્રસંગ છે. 2003 સાલનો આ પ્રસંગ છે. સ્વામી બાપાની ઉંમર 82 વર્ષની છે. 82 વર્ષની ઉંમરે સ્વામી શ્રી એક દિવસમાં 12 ગામ કર્યા. એક જ દિવસમાં, વિચાર કરો. બાપા સંતો નોંધે છે કે બાપા જ્યારે આરામમાં ગયા ને જે પથારીમાં પડ્યા, એમના પગ બધા સૂજી ગયા હતા. 82 વર્ષની ઉંમરે આવો કોઈ વૃદ્ધ માણસ કામ કરી શકે? એક તો લાવો છો, 80 વર્ષના ડોસરો લાવવા છે, શું કરે છે બોલો? ઘરે બેઠે બેઠે શું કરતો હોય છે? પણ સ્વામી બાપા આટલી ઉંમરે આટલું કામ કરી શકે છે. બાપાનો એક વર્લ્ડ રેકોર્ડ છે. એક જ દિવસમાં 1335 કિલોમીટરની સ્વામી બાપા મુસાફરી કરી. એક જ દિવસમાં 3 રાજ્યો, એક જ દિવસમાં 3 રાજ્યો. સ્વામી બાપા નાસ્તો સિકંદરાબાદ કરે છે, આંધ્રપ્રદેશમાં આવ્યું. બાપા ત્યાંથી પ્લેન દ્વારા નીકળીને અમદાવાદ આવે છે. ગુજરાતમાં બાપા બપોરે ભોજન કરે છે. ત્યાંથી બપોરે નીકળીને સીધા ત્યાં ઔરંગાબાદ જાય છે, રાત્રો જમવાનું ત્યાં મહારાષ્ટ્રમાં. એક જ દિવસમાં 3 સ્ટેટ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર. આ 2007નો પ્રસંગ છે. આવા તો અહીંયા જમુસર બાજુનો પણ કેટલા પ્રસંગો બન્યા છે. આવા તો આમ કેટલા આમ હદ વાળી નાખે એવા પ્રસંગ. એક એક મુસાફરી, એક એક યાત્રામાં 77ની વાત કરીએ, 1,650 માઇલની મુસાફરી કરી બાપાએ. 1,650 માઇલ એટલે 25,000 કિલોમીટર થયા. એક જ પ્રવાસમાં સ્વામીશ્રીએ 92 દિવસમાં 21 રાજ્યો અને 150 નાના મોટા શહેર ગામડામાં બાપાએ 25,000 માઇલની કિલોમીટરની ત્યાં મુસાફરી કરેલી. જરાય કંટાળો નહીં, જરાય પણ એમ મોઢા પર લેશ માત્ર અણગમો નહીં, આમ કચવાટ નહીં, કશું જ નહીં. અમુક વાર તો આવા પ્રસંગો બને ને એવા આડેધડ બધા પ્રસંગો, અને હરિભક્ત પણ સમજે નહીં. પાછું કંઈ ઠેકાણું નહીં વ્યવસ્થાનું. સ્વામીશ્રી ત્યાં અહીં સારંગપુરથી નીકળ્યા હતા અને ડિસોટા ગાડીમાં સ્વામીશ્રી અટ્ટાદરા જવા માટે અહીં આવ્યા. મોટા સ્વામીના પુત્ર રમણભાઈ શેઠ, એમના બીજા કોઈ સંબંધી અમેરિકા જવાના હતા. આમનો આગ્રહ કે અમેરિકા જાય પહેલાં બાપા આશીર્વાદ આપવા માટે આવે. એ લેવા માટે જાય ને એવું નહીં, બાપા આશીર્વાદ આપવા આવે. એટલે બાપા મોટા સ્વામી એટલે એમનું રાખવા માટે, દર્શન આપવા માટે જાય છે, આવી રહ્યા છે. બીજે દિવસે પાછો પ્રશ્ન એવો હતો કે સારંગપુરમાં જ પાછું આવવાનું હતું કે ત્યાં ગામની ટાંકીનું ઉદઘાટન કરવાનું હતું. એટલે એક દિવસ માટે બાપા સારંગપુરથી નીકળે છે, અટલ આવવા માટે આવે છે. પાછા બીજે દિવસ પાછા ટાંકીનું સવારનું પૂજન હતું. બાપા નીકળે છે પણ ખામણાથી ગાડી બગડી. એવું થયું, ધક્કા મળવા પડ્યા. સ્વામીશ્રી વૈશાખનો બપોરનો સમય અને માંડ માંડ અટાદરા પહોંચ્યા, ગાડી બગડી, તેટલી વિલંબ થયો હતો. પેલા ભાઈ તો નીકળી ગયા હતા, પેલા જેના માટે સ્વામીશ્રી આવ્યા હતા એ ભાઈ તો બોમ્બે જવા માટે નીકળી ગયા હતા. બાપા ત્યાં પછી હરિભક્તોને મળી, રાત્રે આરામ કરે છે અને પાછા વહેલી સવારે નીકળી 10 વાગે પાછા સારંગપુર પહોંચી જાય છે. ત્યાં પેલા ટાંકીનું પૂજન વિધિમાં હાજર. ફક્ત 4 કલાક બાપા અટલાદરામાં આરામ કરે છે, બાકી બીજો કોઈ કાર્યક્રમ થયો જ નહીં. એક હરિભક્તને સાચવવા માટે પોતે આવેલા, એ કામ તો સર્યું જ નહીં. પાછા 4 કલાક આરામ કરીને પાછા નીકળી ગયા, જરાય કંટાળો નહીં. એક પ્રસંગ તો એવો છે કે સ્વામી બાપાને આમ કેવી પરિસ્થિતિ હતી. સ્વામીશ્રી વડોદરાથી જૂનાગઢ જવાના હતા, પહોંચવાનું હતું. ત્યાં પટેલ ટ્રેક્ટરવાળાની ફિયાટ ગાડીમાં સ્વામીશ્રી નીકળ્યા. રાત્રે ગોંડલ જમીને જૂનાગઢ પહોંચવાનું હતું, પણ કાર્યક્રમ એવો મોડો થયો. વચ્ચે બે ભાવિકોના લગ્ન વચ્ચેના પ્રસંગ ઝઘડો હતો. એ ઝઘડો પતાવતો રાત્રે 11 વાગી ગયા. એટલે હવે સંતોએ કીધું કે સ્વામી આપણે સવારે જૂનાગઢ જવાનું રાખીએ. સ્વામી કે ના, નીકળી જ જવું છે. બાપા ત્યાં નીકળ્યા. જેતપુર નજીક ગાડીમાં કટઆઉટ બગડી ગયું, એટલે સ્વામીશ્રી બધા બહાર નીકળ્યા, ધક્કો મારીને ગાડી ચલાવી. ગાડી ચાલુ થઈ ગઈ પણ પછી વચ્ચે આગળ ડાયવર્ઝન આવ્યું, ત્યાં ડાયવર્ઝન આગળ ગાડી ફરી બગડી ગઈ. પાછા બહાર નીકળ્યા, સ્વામીશ્રી સહિત બધા ધક્કા મારે છે. ગાડી ચાલુ થઈ અને જૂનાગઢ શહેરમાં પ્રવેશ કરે છે એ વખતે રાત્રે પાછી ફરી ગાડી બંધ થઈ અને બધા સંતો સદગુરુ સંતો સહિત, ત્યારે તો પછી ક્યાંય જોવાનું નહીં આપણું એટિકેટ ત્યાં બધું, બધા જ ગામની વચ્ચોવચ્ચ શહેરની વચ્ચોવચ્ચ ધક્કા મારે છે. એ જ વખતે રાત્રે 12 વાગ્યાનો શો પડો થાય છે. એટલે થિયેટરમાંથી બધા યુવાનો બહાર નીકળે છે અને સ્વામી બાપાની મશ્કરી કરે છે. આવો બાબા આવો, કે ચોખ્ખો ઘી ખાધું છે ને, મારો ધક્કાવે. છોકરાઓ આવી રીતે સ્વામી બાપાની મશ્કરી કરે છે, સંતો ધક્કો મારતા જાય છે, પેલા લોકો મશ્કરી કરતા જાય છે, પોણો 12 વાગે સ્વામી શું ઉતારે પહોંચે છે. આવા સંજોગોમાં માણસ થાકી જાય, કંટાળી જાય, દેહ સાથે ના આપે. પેલા ગોળ બાળા ઓપરેશન પછી સ્વામી બાપાને નાવા જવાનું થતું, ગમે ત્યારે દોડવું પડે સ્વામીશ્રીને. હવે આવો દેહ સાથે ના આપે છતાં પણ સ્વામીશ્રી જરાય કંટાળ્યા નથી. અમુક પ્રસંગોમાં તો એવા આપણે રિસલ્ટ કંટાળ આવે, આપણે લાગે કે આવા ના બધા ભેગા થયા છે, અહીંયા હમતતા જ નથી, કંઈક વ્યવસ્થા તો કરવી છે કે નહીં, હું મરાવાને ક્યાં ના છે, પણ કંઈક આયોજન કર્યું હોય, કંઈક તૈયારી કરી હોય, પણ સાવ આડેધર. સ્વામી પીપલગ હતા અને પીપલગ બદનામી કરતા કરતા દભાણ પહોંચી ગયા. એ વખતે ઘરી ભક્ત આવે છે કે સ્વામી ત્યાં પીપલગમાં થોડીક બદનામી બાકી રહી ગઈ, સ્વામી ત્યાં પાછા જાય છે. રાત્રે 12 વાગે બદનામી પૂરી કરી અને પાછળ દભાણ આવે છે. સ્વામીશ્રીના ત્યાં એક ગામમાં હતા અને ભાગોળે ભાગોળે સ્વામીશ્રી બધા એક એક ફળીમાં ઘરે ઘર જત કરતા કરતા બદનામી કરતા કરતા છેક બીજી ભાગોળે પહોંચે. એ વખતે પેલા ભાઈ આવે છે કે સ્વામી મારા ઘર ઘર તો મારું ઘર તો રહી ગયું, છેક પેલા છેડે હતું. સ્વામીશ્રી જરાય પણ મોઢા ઉપર કચવાટ વગર 1.5 કિલોમીટર ચાલીને છેક પાસે ગામને પેલા છેડે જાય છે, પેલા હરિભક્તને સંતોષ આપે છે. હવે સ્વામી બાપા તમે જો બાપાનું આયોજન પોતાના માટે કેટલું વ્યવસ્થિત હોય છે, એ ટુ ઝેડ બધું જ બાપા વિચારી રાખતા હોય છે, એકદમ ચીવટ એમની હોય છે. આમ 2 મિનિટ પણ પોતે જરાય પણ ફાજલ જવા નથી દેતા અને એકદમ પરફેક્ટ આયોજન હોય. બાપા હંમેશા સંતો કરતા પણ 2-3 ડગલા આગળ જોઈએ, આમ કરજો તેમ કરજો, આવું થશે તો આવું કરજો, આ તૈયારી રાખજો. એવા સંજોગમાં જો આવું થાય કંટાળી જાય કે નહીં માણસ, પણ સ્વામી જરાય નહીં. એકવાર ત્યાં મમ્મી માતા બાપાના આનંદ પેલો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. બપોરે 2:30 વાગે સ્વામીજી પધરામી કરીને આવે છે 2:30 વાગે અને ડાયાભાઈ ગજન ત્યાં બાપા જમવાનું હોય છે. ત્યાં જ બાપા જમવા બેઠા હોય છે અને પેલા હરિભક્ત આવે છે કે સ્વામી મારું ઘર મારા ઘરે તમે આવ્યા પણ હું હાજર નહોતો, એટલે મારે માટે તમારે અત્યારે આવવું જ પડશે. પેલા ભાઈ એકદમ ગડગડા થઈ ગયા, એમનો ભક્તિભાવ તો હતો જ, પણ બપોરે 2:30 વાગે પથ્થર પીસાઈ ગયું છે. અત્યારે આપણે ગમે તેને પૂછે ને, ગમે તેને કોઈ સજ્જન માણસ મને જમતા પણ ના ઉભાડે ઊભા કરીએ, કોઈક સાવ આમ આલતું ફાલતું માણસ હોય ને, એ જમા બેસી ગયો હોય, થાળીઓ આવી ગઈ હોય, તો પણ આપણે કે અન્નદેવતા છે, ઊભા ના થાય, અનાદાર ના થાય, તો આપણે કે તું જમી લે પેલા, પછી કે ના અત્યારે જાઓ. બધા સંતો વિનંતી કરે છે, પેલા હરિભક્ત પણ ભક્તિભાવમાં ને ભાવમાં બાપાને કે ના આવો જ સ્વામી, આવો કે તમે આવી ગયા, કે સ્વામી હું તમને ગામમાં ગોતાવાની નીકળતો, કે તું ના આવ્યો તો અમે શું કરીએ, કે ના મારી હાજરીમાં તમે આવો. એ વખતે બાપા જે બોલે છે કે દેવ દેવચંદ સ્વામી કે દેવ એ નહીં સમજે, આપણે સમજવું પડશે. બાપા ઊભા થઈ ગયા અને 2:30 વાગે પણ એમના ઘરે પેલા હરિભક્તનો ભાવ પૂરા કરવા માટે, એ જે આમ આપણે તદ્દન અયોગ્ય માગણી લાગે, એકદમ અનુચિત લાગે, એકદમ ખોટી માગણી લાગે, છતાં પણ બાપાને એ હરિભક્તનું મન સાચવા માટે ત્યાં જાય છે. બાપા મુંબઈમાં હતા, સાંતાક્રુઝ હતા અને એ વખતે એક પ્લાઝા બિલ્ડિંગમાં જયંતિભાઈના ત્યાં એક જમવાનું હતું, જે આપણે નવા શોપિંગ કોમ્પ્લેક્સ હોય ને એની ઉપરના માળમાં એમનું કંઈક ઘર ફ્લેટ હતું, ત્યાં બાપા જમવા માટે પધારે છે. હવે એ જયંતિભાઈના કોઈક સગા એ પેલા નીચે પેલા પ્લાઝાના એક બેઝમેન્ટમાં પગેથી નીચે ઉતરો ને, ત્યાં બેઝમેન્ટમાં એમની દુકાન હતી, એટલે જયંતિભાઈએ કહી રાખ્યું બાપાને કે બાપા મારા ત્યાં સંબંધી છે, એમના ઘરે આ પગલાં કરવાના છે. બાપા કે ભલે, જમીને બાપા સીધા લિફ્ટમાં ત્યાં લિફ્ટ નીચે લઈ જાય છે. પણ આ જયંતિભાઈએ કંઈક વ્યવસ્થા કરી નહીં, પેલા ભાઈને હાજર પણ રાખ્યા નહીં. બાપા ત્યાં પહોંચે છે, દુકાનમાં કોઈ હાજર જ નહીં. બાપા ત્યાં રાહ જોઈએ, પૂછપરછ કરે, ક્યાં ગયા પેલા ભાઈ, કોઈ મળે નહીં. બાપા પછી ત્યાં કંઈક પુષ્પ છાંટવાના છે ત્યાં કરી અને બહાર ઉપર આવે છે. બાપા જ્યારે ગાડીમાં બેસવા જાય છે, પેલા ભાઈ દોડતા દોડતા આવે છે, બાપા હું થોડોક બીજા કામમાં અટવાઈ ગયો હતો, આવો ને ફરી. હજી એક પગ અંદર મૂક્યો છે, એક પગ બહાર છે, એક સેકન્ડનો વિલંબ કર્યા વગર તરત બહાર પધરામી કરી પેલા હરિભક્તને સાચવી પછી પાછા બાપા આવે છે. કોઈ પણ કંટાળો નહીં, ઉત્સાહમાં જરાય ફેર નહીં. આપણે તો છે ને કદાચ આમ કરીએ પણ આમ એવા ચાલો આવી જાઓ, પૂજન કરો, શિવા સદેવ, ચાલો આય જય સદગુરુ, આપણે પણ સંતોષ ના થાય ને એને સંતોષ ના થાય, પણ સામેવાળા હરિભક્તોને જે સંતોષ થાય છે ને, સામેવાળા હરિભક્તોને આમ અંતર કબૂલે છે, એનો અર્થ એમ કે સાંઈ બાપાને પણ સામેથી એવો ભાવ એવો ને એવો છે. જો બાપામાં અંતરમાં પણ જો જરાય ભાવ ફેર હોય ને તો સામેવાળાને પણ ખબર પડી જ જાય, માણસ બધા બધી લાગણી પારખી શકે છે. આવા બધા પ્રસંગ આપણે સાંભળીએ ને ત્યારે આપણે પણ બળ મળે. અત્યારે જે આપણે જે સંતો વિચરણ કરી શકીએ છીએ, પણ જે પણ તપવ્રત ઉપવાસ કરી શકીએ છીએ, આવું જાણીને આવા બાપાના પ્રસંગ આપણે જ્યારે જાણીએ ત્યારે આપણે થાય છે કે આપણે તો શું કરીએ છીએ. 2002 સાલમાં જ્યારે સંતોની શિબિર થઈ, એ વખતે બાપાના 3 ટાઈમના ભોજન દરમિયાન સંતો પોતાના સ્વાનુભાવના પ્રસંગો કહેતા હતા. એ વખતે તમે જો જે જૂના સંતો બધા હતા, અત્યારે પણ જે આદિવાસી વિસ્તારમાં સંતો વિચરણ કરે છે, પેલા શ્રીરંગ સ્વામી, પછી પેલા વિવેકરત્ન સ્વામી, આ બાજુ મહાપુરુષ સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી, બધા પ્રસંગ જે કીધા, મહાપુરુષ સ્વામી જે પ્રસંગ કહે છે એ તો બોલી જ ના શક્યા. મહાપુરુષ સ્વામી સંત શિબિરમાં રડી પડ્યા, પ્રસંગ પૂરો જ ના કરી શક્યા. એટલું શરૂ કે સ્વામી તમારી આગળ જ્યારે અમે જોઈએ છે ત્યારે એવું લાગે છે અમે કશું કરતા જ નથી. આ જો આ સંતો જે વિચરણ કરે છે ને, આ દિવ્ય સ્વરૂપ સ્વામી, મહાપુરુષ સ્વામી, આમ આપણે કેમ ધન્યવાદ કરીએ. તમે અમે તો ખાલી વિડીયો જોઈ, દિવ્ય સ્વરૂપ સ્વામી કેવી રીતે આ કોટેશ્વર સ્વામી ત્યાં ગયા હતા અને જે બધું રેલ રાયત માટે જે પેલું વિતરણ બધું કર્યું, કેવા સંજોગોમાં, આવા વ્રતમાં, આવા ભયંકર આમ સંજોગોમાં એક આવા સાધુ તો કોઈ લાવું બહારથી, ગુરુની વાત નથી કરતા, આવા કાર્યનિષ્ઠ કર્મઠ પ્રમાણિક કોઈક સાધુ લાવો. આ લોકો આમ આ લોકો સંતો પોતાનો દેહ ખોટો કરીને આ બાપાને હરિભક્ત રાજી કરવા માટે કરીએ છે, કરે છે, છતાં પણ એ લોકોને એવું જ લાગે છે, રાત દિવસ વિચરણ કરે છે, પોતાના દેહ સામે જોતા નથી. એ લોકોને એવું લાગે છે બાપા જ્યારે તમારી સામે જોયે છે ત્યારે અમને એવું થાય છે કે અમે કશું કર્યું જ નથી. બાપાએ કેટલું કર્યું હશે, અત્યારે જે પણ કહીએ અમે થોડું ઘણું કરી શકીએ છીએ, બાપા સામે છે એટલે. સ્વામી બાપાના આ પ્રસંગ તરત કંઈક થાય, હરિભક્ત ના પણ મન થાય, આમ કંટાળો સહેજ આવે, બાપાનો પ્રસંગ યાદ આવે કે બાપા હો તો શું કરત, બાપા હો તો શું કરત કે ચાલો હરિભક્ત નજીક કરી લે. અંતરથી નથી થતું તરત, પણ બાપાના પ્રસંગો એવા છે, બાપાનું સ્વામી જીવન એવું છે, આપણે અંદરથી બળા ધક્કો મારે સ્વામી કે ના હરિભક્તોને મેં આખી જિંદગી રાજી કર્યા, તમે રાજી તો કરો એમ બાપાનો એવું પોતે જીવન. જળાય કંટાળો ને એટલી શ્રદ્ધા, શ્રદ્ધાની પરાકાષ્ઠા. સ્વામી આપણને પૂછવામાં આવ્યું સારંગપુરમાં, સર્વંગ સ્વામી પૂછ્યું કે સ્વામી તમને પત્ર લખતા કંટાળો આવે કે વાંચવા વાંચતા કંટાળો આવે? સ્વામી કે અમને કંટાળો ક્યારે આવતો જ નથી, લખતા પણ નહીં, વાંચતા પણ નહીં. સ્વામી બાપા માટે તો એવું છે કે આમ રોજ રોજના તમે પત્ર તમે જો, રોજના 35-50 પત્રો સ્વામી બાપાને આવે છે. અને બાપાને એક આમ ચીવટ કે રોજને રોજનું કામ પૂરું કરી જ નાખો, ક્યારેક પ્રસંગો આવી જાય, સભા આવી જાય, મુલાકાત આવી જાય, કામ નથી પડતું થતું, બાપાને આમ રંચ રહી જાય છે કાર્ય, આજના પત્રો રહી ગયા. કોઈક બહાર જવાનું હોય, કંઈક પરદેશ જવાનું હોય અને ખાવું પડે, બાપા જાગીને પોતાનો કાર્યક્રમ એડજસ્ટ કરીને પણ એ પત્રો પૂરા કરે, હરિભક્તોને જેમ બને મેલા એ પત્ર પહોંચી જાય, એમાં પણ જરાય વિલંબ નહીં, અત્યંત ધીરજ. અમુક તો પત્ર કેવા આવતો હોય છે અમે જે સાંભળે છે, 72-72 પાનાના પત્રો, 150 પાનાના પત્રો, પણ શ્રદ્ધાપૂર્વક એક એક લીટી બાપા વાંચી અને એટલી શ્રદ્ધાથી પોતે જવાબ આપે. એકવાર ત્યાં એક પત્ર આવ્યો અને અક્ષર એવા બધા વિચિત્ર, જૂનાગઢના હરિભક્તનો પત્ર હતો, સ્વામી મુંબઈ હતા. બાપાએ 2 વાર પત્ર વાંચ્યો, ફરી ફરીને વાંચ્યો, ઊંધો છો તો કહીને વાંચ્યો. બાપાને કંઈ સમજાયું જ નહીં આ શું કહેવા માગે છે. બાપાએ પછી ડીસી સ્વામીને કે ડીસી જો આમાં તમને કે સમજાય તો મને કહો પછી આમાં પત્રમાં શું કહે છે. ડીસી સ્વામી નિષ્ફળ ગયા, પત્રમાં કંઈ ગતાગમાં જ ના પડે. બાપાએ ફરી લીધો, બાપા કે એકવાર જોઈ લો ફરી. બાપાએ ફરી વાર એક પત્ર જોયો, છતાં પણ કંઈ સમજાયું નહીં. બાપાએ પત્ર સામેથી લખે છે કે તમારો પત્ર મળ્યો, વાંચી જોયો પણ બહુ સમજાવતું નથી, માટે જે પૂછવું હોય તે ફરીથી પત્ર લખીને જણાવજો. આપણે તો ખાલી પેલું કવર જોઈને જ પહેલી વાર કચરા પેટી ભેગું, આ વાંચવા જેવો જ નથી, લખતા ના આવડતો સાંભળી લખતા હશે આવું. પણ સ્વામીશ્રીને જરાય એટલી બધી શ્રદ્ધા. એકનો પેલો પ્રસંગ છે, સેફાઈ બાપા હતા અમેરિકા, એ વખતે કોઈક ભાવિકે મલયાલમમાં બાપાને પત્ર લખ્યો, મલયાલમ ભાષામાં. હવે એ કોણ સમજે, કોણ વાંચે, કોને આવડે? એક તો હા પેલા જલેબી જલેબી જે બધા અક્ષર, હવે કોઈને કંઈ ખબર જ ના પડે કે આ અંધું છે કે છતું છે, ક્યાંથી વાંચવું. બાપા કે આપને પત્ર લખ્યો છે તો હવે આપવું કોને? અને એ વખતે સીએફઆઈ જેવો સમયો, આખા બધા જ પ્રવૃત્તિના કેન્દ્ર બિંદુ એટલે સ્વામીશ્રી, એટલે કેટલી વ્યસ્તતા હશે, કેટલા બિઝી હશે સ્વામીજી. નાના મોટા જે પણ કંઈ પ્રશ્ન થાય બાપાને સીધું પૂછવાનું, કોઈ મહાનુભાવે બાપા સાથે મુલાકાત લેવાની, એવી વ્યસ્તતામાં પણ સ્વામીશ્રી એક અંગ્રેજી જાણનાર યુવકને સાથે આ પત્ર મોકલે છે ઇન્ડિયન એમ્બસીમાં. ઇન્ડિયન એમ્બસીમાં એ મલયાલમ ભાષામાંથી અંગ્રેજીનું ભાષાંતર થાય છે. હરિભક્તો પાસેથી પાછી એનો સાર ગ્રહણ કરી આ કહેવા માગે છે, એનો વળતો પત્ર અંગ્રેજીમાં બાપા ગુજરાતીમાં કહે છે, અંગ્રેજી કરાવી અને પછી એ પાછો મલયાલમ ભાષામાં એ મોકલે છે. આપણે તો હોય ને કે ભાષા તો હોવી જોઈએ કે નહીં બરાબર, આપણે ભાષા આવે તો આપણે શું કરીએ, આપણે હાથ ઊંચા કરી નાખીએ. ત્યાં તર્ક લગાવતા નથી સ્વામીજી, ભાવના આગળ, પ્રેમ આગળ કોઈ તર્ક કામ કરતો નથી. સાંઈ બાપાએ હંમેશા શ્રદ્ધા રાખી છે. કદાચ પૃથ્વીની ધીરજ ડગી જાય, ધરતી કામ થાય છે ને, કદાચ ધરતીની ધીરજ ખૂટી જાય, પણ સ્વામીજીની ધીરજ ક્યારેય ખૂટતી નથી. અત્યંત અખૂટ એવી શ્રદ્ધા. શ્રદ્ધા માટે એવું કહેવાય છે, શ્રદ્ધા સર્વેશામ માતા, શ્રદ્ધાને માતા છે ને પર્યાયરૂપ થઈ ગયા છે, એમ સ્વામીશ્રી અને શ્રદ્ધા પર્યાયરૂપ થઈ ગયા છે. એટલા માટે સ્વામીશ્રી સર્વેશા માતા, સ્વામીશ્રી એવા આવા સંજોગોમાં જરાય કંટાળ્યા વગર આવી રીતે વિચન કરી શક્યા છે. આપણો ખરેખર દિલ માને નહીં. આગળ વાત કરી હતી ને આ રહસ્યની વાત, આ આપણું આમ હાથ પાડી પડે કે આવું વિચન કરી નાખ્યું સ્વામીજી, આવું જીવન બતાવ્યું છે, પણ આપણું માથું હલતું રહી જાય કે આવું ગઈકાલ રાતે બધા પ્રસંગો વાંચતો, હજી તો બહુ જ ઓછા પ્રસંગો છે. વેગ સાગર આખું પુસ્તક છે એના ઉપર, તો પુસ્તક આમ આપણે ખાલી પ્રસંગો સાંભળીને આપણે ઊંઘ ઉડી જાય. આ પ્રસંગ આપણે ખાલી સાંભળ્યા ને ઊંઘ ઉડી જાય. ગઈકાલ હું મૂંઝવણમાં પડી ગયા, આ પ્રસંગો કેવી રીતે કહેશું, કેવી રીતે ગોઠવશું અને ક્રમ શું, કારણ કે સ્વામીજીના જીવનમાં કંઈ ક્રમ રહ્યો નથી. કેવા ક્રમમાં આ પ્રસંગોને ગોઠવવા, કેવી રીતે ન્યાય કેવી રીતે આપો, ખરેખર મૂંઝવણ થઈ જાય. મને તો એવું ગઈકાલે વિચાર એવો આવી ગયો કે આખા સંસ્થાના બધા જ અમે 721 સંતો ભેગા થાય ને, અને સ્વામી બાપુનું જીવન ચરિત્ર લખવા માટે અમે ભેગા થાય, તો પણ મને લાગે છે કોઈ દિવસ ક્યારેય પણ સ્વામી બાપાને જીવન આપણે ન્યાય નહીં આપી શકીએ. એટલું બાપાએ વિચાર, આ તો ખાલી સ્થૂળ બાબત છે જી, આ વિચરણ તો હજી આપણે આંકડા આપી શકીએ છીએ કે આટલી ભદ્રામી થઈને આટલા પત્રો લખે ને આટલા ટેલિફોન ને આટલા ઘર ને આટલા હરિભક્તની મુલાકાત. આ તો હજી સ્થૂળ આંકડા છે, ખાલી ભાવનાની વાત તો બહુ જુદી જ છે. સ્વામી બાપુની જે ભાવની જે ભૂમિકા સુધી પહોંચ્યા છે ને, અને એમના જે ગુણાતીત ગુણો, એ તો અપાર ને અપાર, નેતિ નેતિ નેતિ જ છે. એ તો કોઈ દિવસ કોઈના હાથમાં આવે એમ છે જ નહીં. આપણે તો ખાલી આ ગુણ ગા, જેટલું કંઈ આપણા હાથમાં આવ્યું છે અને હાથમાં પણ ઘણું ઘણું તો આપણે આંગળી વચ્ચે જ શ્રવી જાય છે. આપણે જે પણ કંઈ ઝીલી શકીએ છીએ એ ઝીલતા ઝીલતા આપણે માનવાનું છે. સ્વામી બાપા કરી શકે એમ આ છે ને, હજી આપણે કરી શકીએ. કોઈની સેવા કરવી હોય તો બહુ વાંધો નથી, જો મને સમયની અનુકૂળતા હોય, બધા સાધનો હોય અને મને બધી સુવિધાઓ હોય, અને ખાસ તો મારા મનમાં જ્યારે સેટ થયું હોય, મારે મન ધર્યું મારે કરવું હોય, મને રુચિ હોય, મને સામે કંઈ સ્વાર્થ મારો સરતો હોય, ત્યારે હું સેવા કરી શકું. જરાય ના નહીં, એ બહુ સારું છે. પણ જ્યારે સાધનો કોઈ નથી, ગાડી જો ને બાપાની એમ્બેસેડર 7-7 વાર પંચર પડતા હોય, 2 વાર પંચર પડે પછી પણ શું થાય, ટાયરનું શું કરું, થોડો એક જ સ્પેર હોય ને, કલ્પના કરો. આપણે ઘરે બેઠા બેઠા નીજડા ઉપવાસ કરો, પછી થોડોક ખ્યાલ આવશે કે સાંઈ બાપા નીજડા ઉપવાસમાં તાવમાં 102 પધરામણી કેવી રીતે કરી શક્યા. અથવા તમે 3 ટાઈમ જમીને 102 પધરામણી કરો, અથવા તો ફક્ત તાવમાં પધરામણી કરો, પછી ખબર પડે 3-3 વસ્તુ ભેગી. કોઈ સાધન નહીં, કોઈ ઘર નહીં, દીવો તો દાંતન દાંતન ત્યાં દીવો નહીં, કોઈ વ્યવસ્થા જ નહીં ને. ખાલી તમે જ્યારે સમયમાં આવો ને, પાસ વગર આવજો, બસ એકવાર સમયમાં ખાલી પાસ વગર આવજો ને, જોવો કેવી પરિસ્થિતિ થાય છે. નથી આવી શકતા આપણે, આપણે પહેલાં જ આપણું પોતાનું સ્વીકારીએ છીએ, પોતાનું આપણે જોઈએ છીએ. મારી જમવાની વ્યવસ્થા શું, હું ભલે મોડો આવું, સભામાં તમારે આગળ જ બેસવું પડે, મારે બાપાની મુલાકાત અંગત મુલાકાત બેડરૂમમાં જઈને મારે માથે હાથ મૂકવો જ પડે. આવી આપણી બધી માગણી હોય છે સ્વામીશ્રીએ. કોઈ સાધન, કોઈ સામગ્રી, કોઈ સમય, કોઈ સ્તર, પોતાનું સ્વાસ્થ્ય સુધા નહીં, સામે કોઈ સ્વાર્થ નહીં. સામેથી અપમાન મળે છે, સામેથી અપજશ મળે છે, હરિભક્તો આવે તો આગ્રહ રાખતા હોય છે, દબાણ કરે, સ્વામી કહે ના, આ એમનો પ્રેમ છે. પ્રેમ વગર આ શક્ય નથી. કોઈ દિવસ સ્વામી બાપા માટે આવું શક્ય બને જ નહીં. એમનો ભક્તિભાવ છે. સ્વામી બાપાને પૂછવામાં આવ્યું સારંગપુરમાં, સ્વામી તમે કંટાળો નથી આવતા? સ્વામી કહે છે કે ઠાકોરજીની સેવા મળી છે, કંટાળો ક્યાંથી, ભગવાનની આ દવા દયા છે કે આ સેવા મળી છે. ત્યાં આચાર્ય સ્વામી પોતાનો પ્રસંગ કહે છે, બાપા પત્ર લેખન કરતા હતા, એક પછી એક કંઈક આગળ આવતા હતા, બાપાને ઉત્તર આપતા જતા હતા. એ થપ્પી માંડ પૂરી થવા આવી, સંતો એ ખાસ થઈ કે હું 2-3 પત્ર બાકી છે, પૂરી થશે થપ્પી. એ જ વખતે સેવક સંત આવી, મોટો થપ્પો ત્યાં મૂકી ગયા. આચાર્ય સ્વામી કહે કે મને આમ ધ્રાસકો પડ્યો કે હમણાં પૂરી થાતે થાત થપ્પી, બાપા આરામ કંઈક કરત, આ મને મને પ્રાર્થના કરે બાબા પૂરી કરીને આરામ કરે, પૂરી કરીને આરામ કરે. અને ત્યાં થપ્પો બીજો આવ્યો, આચાર્ય સ્વામી રેવાયું નહીં. આચાર્ય સ્વામી તરત હાથ મૂકી દીધો બાપાને કે બસ થયું સ્વામી બસ, હવે મારાથી જોવાતું નથી, હું તો પત્ર લખતો જ નથી. એ કહે છે બાપા પત્ર લખે છે, મારાથી જોવાતું નથી. બાપાને કહે કે બાપા થોડોક આરામ કરો. બાપા જે હસતા હસતા કહે છે કે આચાર્ય આ તો ભગવાનની સેવા છે, સેવાનો અનાદર ના થાય, આપણે પ્રસાદનો અનાદર ના થાય. બાપા આ પત્રોને પણ અનાદર પ્રસાદ માને છે, આ ભગવાનની સેવા છે, હરિભક્તની સેવા ક્યાંથી, એટલે બાપા ત્યાં એનો પણ અનાદર એ ભક્તિ માને છે. મહાન સ્વામી એમના પુસ્તકમાં એક પ્રસંગ ટાંકે છે પોતાનો અનુભવ. સાથે બાપા વિચરણમાં હતા, બામણગામમાં સ્વામીશ્રી વિચરણ કરતા હતા. વૈશાખનો સખત તાપ, 3 વાગે બાપા પધરામણી કરાવવા નીકળે છે. વૈશાખનો બપોરનો તાપ, 3 વાગે બાપા નીકળે છે, મહાન સ્વામી સાથે છે. અને ગામમાં જે ઉબડછાબડ બધા બધા રસ્તા, ઊંડાણ ક્યાંક નીચાણ અને એવા સાવ પેલા ઢોળવાળા બધા જે રસ્તા, એમાં એક ઘરથી બીજા ઘર, બીજા ઘરથી ત્રીજા ઘર, એમ ઊંચું નીચે ઊંચું નીચું આખું જે ગામ હતું, ત્યાં સ્વામી બાપા એક પછી એક પધરામણી કરતા જાય છે. અને એક પછી એક જ્યારે ઊંચે ઊંચો ચડવું, નીચે ઉતરવું, પગનામાંથી મહાન સ્વામી કહે છે કે કસ નીકળી જાય. પ્રમુખ સ્વામી મહારાજ તો થાકી ગયેલા એ મને દેખાતું હતું, છતાં પણ સેવકને ટેકવે ચડી ચડીને સ્વામી બાપા ત્યાં જતા હતા. હાફ ચડી ગયો હતો, પગની પિંડમાં પણ કરતર વર્તતું હતું એવું મને અનુભવાતું હતું. એ વખતે માનસાઈ પોતાનો અંતનો અનુભવ એ ટપકાવે છે. એ વખતે મને દયા આવી, મને થયું આટલો બધો ભીડો શા માટે, કંઈ જરૂર નથી. મહંત સ્વામી સ્વગત આવું વિચારતા હોય છે, આટલો બધો ભીડો શા માટે, શું જરૂર છે. એ વખતે બાપાએ મહંત સ્વામી સામે જોયું અને હસ્યા. મહંત સ્વામી મનમાં ને મનમાં બોલે છે, આ કંઈ હસવાની બાબત છે, મનમાં જ બોલે છે. બાપા અને મહંત સ્વામીનો એક માનસિક વાર્તાલાપ ચાલે છે. બાપા હસ્યા, મહંત સ્વામી મનમાં કહે છે, આ કંઈ હસવાની વાત છે, દેહના ચૂરે ચૂરા થઈ રહ્યા છે ને આપ હસી રહ્યા છો. બાપા પછી એક જ વાક્ય બોલે છે કે અહીં યોગી બાપા બહુ પધરામણી કરી છે, અહીં યોગી બાપાએ બહુ પધરામણી કરી છે. મન સમી કે છે, આને શું કેવું હવે મારે, તમે શું બોલી શકો. પોતે ગુરુ ભક્તિ માને છે, પોતાની ઈષ્ટદેવની ભક્તિ માને છે, એક એક હરિભક્તને પોતાના ગુરુ સમાન માને છે. દરેકમાં યોગી પણ દર્શન કરે, સાસેમાં દર્શન કરે છે, મારા સ્વામી દર્શન કરે છે, એટલા માટે આ કરી શકે છે. એમની આ ગુરુ ભક્તિ છે, એમની આ એક આપણા પ્રતિની ભક્તિ છે, એમનો આ પ્રેમ છે. આપણે તો બીજું કંઈ કરવું રહ્યું જ નથી. એમની આજે ભાવના, સ્વામી બાપાએ જે પ્રતિજ્ઞા કરી હતી આજથી જે 53 વર્ષ પહેલાં, બાપાએ જે પ્રતિજ્ઞા કરી હતી સભા સંબંધીને, શાસ્ત્રીજી મહારાજ જ્યારે પ્રમુખ વર્ણી એમની વર્ણી કરે છે પ્રમુખ પદે, એ વખતે બાપાએ જે પ્રતિજ્ઞા કરી હતી કે મારું કર્તવ્ય બરાબર બજાવી સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ, એ સ્વામીશ્રીએ શબ્દશા નહીં અક્ષરશા એનું પાલન કર્યું છે. એના કરતાં પણ ઘણા સ્વામીશ્રી આગળ વટી ગયા છે. આ બાપાની એક જીવન ભાવના નહીં, જીવન શૈલી છે. અક્ષર જીવન સ્વામી બહુ સુંદર એમને કાવ્યતિક શૈલીમાં લખ્યું છે કે સ્વામીનું જીવન કેવું છે. સ્વામી તમે કીધા રે પરમારથના કામ કાયા વાટીને, સ્વામી તમે કીધા રે પરમાર્થના કામ કાયા વાટીને, કાયા વાટીને. સ્વામી તમે જીવ્યા રે પળ પળ પરને કાજ, એક એક પળ. સ્વામી તમે જીવ્યા રે પળ પળ પરને કાજ, દુખડા કાપીને, દુખડા કાપીને. સ્વામીશ્રીની આ એક અવિરત હેતલ ગંગા છે. એ હેતલ ગંગા કેવી છે કે ઘરો ઘર પાવન કરતી, ઘર ઘર નહીં, બાપાજી વિચરણ કરે છે શહેરે શહેરમાં અથવા તો ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે, એવું નહીં. હૈયા સુધી બાપા પહોંચે છે ત્યારે એમની ભક્તિ પોતે એનો સંતોષ માને છે. ઘરો ઘર પાવન કરતી પર ઉપકાર સરતી, જનજનના હૈયામાં વહેતી ત્યાં નિરંતર રહેતી. પ્રમુખ સ્વામીની હેતલ ગંગા હોંશે હોંશે માણીએ. આજે સ્વામી બાપાની આજે હેતલ ગંગાનો આપણે થોડાક અંશ આપણે માણી શક્યા. આમાં તો આપણે વાત કરીએ નેતી નેતી અપરંપાર એમના જે ભીડો છે. આપણે તો બાપાને હવે ખાલી પ્રાર્થના કરવાની રહી. આપણે રોજ પ્રાર્થના કરતા હોય છે ને આપણા માટે, એક પ્રાર્થના અવશ્ય કરવા જેવી છે બાપાને. આપણે રોજ પ્રાર્થના કરવા જેવી છે. મહારાજને પ્રાર્થના કરવી છે, સ્વામી હવે બહુ થયું, આપ હવે થોડોક આરામ કરો, 84 વર્ષની ઉંમર થઈ છે. સંતો મારે વાત કરતા બાપા પરદેશમાં હતા, ત્યાં પણ દેશ જેવું જ વાતાવરણ હતું. બધા સંતોએ ફોનમાં વાત કરી, અમને સંતોને એવું જ લાગે છે કે બાપા દેશમાં ના હોય એટલી બધી મુલાકાતો. બાપાની જે રૂમ હોય ચાલુ ને ચાલુ પ્રવાહ. બધા સંતો કે આપણે શિકાગોમાં છે કે આપણે અહીંયા કોઈ મોટા વડોદરા કે અમદાવાદ જે મોટા શહેરમાં, એવું લાગે એટલા બધા હરિભક્તો અને બધા ગુણ ભાવી. બાપાનું કાર્ય જોવું હોય બધાને થાય કે સ્વામી બાપા પાછા ક્યારે આવશે, મુલાકાત લઈ લે, આશીર્વાદ લઈ લે, આ પૂછી લે, પેલું પૂછી લે, અને ચાલુ ને ચાલુ પ્રવાહ. એવા સંજોગોમાં સ્વામીશ્રી બીમાર હતા, છતાં પણ આપણે લાગે કે આટલી ઉંમરે પણ સ્વામી બાપા થાકતા જ નથી. આપણે રોજ એટલી જ પ્રાર્થના કરીને મહારાજને કે સ્વામી બાપાનું સ્વાસ્થ્ય સારું રાખજો હવે અને થોડોક આરામ કરે. હવે 84 વર્ષની ઉંમર થઈ છે, આટલું બધું કામ સ્વામી બાપા કર્યું છે. આપણને એમ એવું થયા કરે કે આમ ખાલી આ દિલ્હી એક્સિડન્ટ પૂરું થયે ને, બસ બાપાને આમ આરામ જ આપી દે, બીજું કંઈ બાપાને કરવાનું જ નહીં. બાપા એક જગ્યાએ બેસી રહે, આપણે બસ એમનો લાભ લયા કરે, એમને સ્મૃતિઓ કર્યા કરે અને બાપાના આશીર્વાદ આમ લાઈવ ટેલિવિઝન દ્વારા ટેલિકાસ્ટ થઈ જાય, બસ બીજું કંઈ આપણે જોઈતું નથી. સ્વામી બાપા આટલું જે કામ કર્યું છે હવે તો કંઈક એનો આમ આનંદ લે કે નહીં. માણસ તમે ઘર બાંધો અને પછી તમે જે પહેલી રાત ત્યાં સુવો છો આમ તમે, યુ એન્જોય. સ્વામી બાપે આટલી મોટી સંસ્થા ઊભી કરી છે, આપણે ના થાય, આપણી ગુરુ ભક્તિ છે ને. સ્વામી તમે એન્જોય કરો સંસ્થા, હવે થોડીક માણો હવે. આમ જ્યારે દિલ્હી અક્ષરધામનું ઉદઘાટન થશે અને બાપા જે આમ પેલા આજે ઉદઘાટન સમારોહમાં જ્યાં મોટા સિંહાસન ઊંચા સિંહાસનમાં બેઠા હશે, કેવા રાજાધિરાજ લાગતા હશે અને બાપાના અંતરમાં કેવો સંતોષ હશે કે યોગી બાપાનો સંકલ્પ પૂરો થયો, મારું નામ ગાતું થઈ ગયું. તો એન્જોય કરો આમ આખા દેશમાં, આખા વિશ્વમાં જ્યારે આમ બાપાને પ્રશંસા બધા ગવાતા હશે અને એ વખતે આમ બાપા માણી શકે આપણે એવું જ છે ને. તો બાપાને આપણે એ જ પ્રાર્થના કરીને રોજ કે બસ આપનું સ્વાસ્થ્ય સારું રાખજો, આપ તમારા જીવન પ્રાણ છો, સત્સંગના પણ આધાર છો, આપનું જીવન હશે તો સત્સંગ વાળા માટે એ પ્રફુલ્લિત લાગશે. મહારાજ સ્વામીને જ આપણે પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે, તેમાં કેટલાક તો માહી રહ્યા થકા શત્રુ છે. જો માહી રહ્યા થકા શત્રુ છે. હવે નવો માણસ આવે જે કોઈ ઓળખે નહીં, બહારના રૂપરંગથી તો મોહાઈ જાય, પણ પછી સમાગમ કરે અને કે વિવેક બુદ્ધિ હોય તો, વિવેક બુદ્ધિ ના હોય તોય કામ ના આવે, વિવેક બુદ્ધિ હોય તો ઓળખી શકે. તેમાં કેટલાક તો માઈ રહ્યા થકા શત્રુ છે. મંદિરનું બગડતું હોય તો બગડવા દે, સુધરતું હોય તો બગાડે. આ શત્રુની વાત આવી છે. મંદિરનું બગડતું હોય તો બગડવા દે અને સુધરતું હોય તો બગાડે, સુધરતું તો બગાડે. બીજાને તેમ કરવા પ્રેરે અને બીજાને અરે માર્ગે ચડાવી દે કે આ કરવા જેવું છે, આ બગાડવા જેવું છે, આ બધા ખાઈ ખાઈને પઠ્ઠા જેવા થયા છે. એને દરેકનો અવગુણ આવે એટલે, દરેકનો અવગુણ આવે એટલે મંદિરનું તો બગાડે જ. આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય, તેમાં કેટલાક તો માઈ રહ્યા થકા શત્રુ છે ને કેટલાક પિતરાઈને દાળિયા જેવા છે. પિતરાઈ જેવા મંદિરનું વાપરે, ભાગ પડાવે, હક જમાવે, દાવો માંડે. બધું પોતાના બાજુ ખેંચે, પોતે હક જમાવે, દાવો કરે, ભાગ પડાવે, દાવો માંડે. એટલે આ બધું જે સ્વામી કહું કે કેટલાક પિતરાઈને દાળિયા જેવા છે. મંદિરની ક્રિયા કરે પણ બાંધેલી મુદતે સમય પૂરો થાય કે અધૂરું છોડી જતા રહે. સ્વામી કે અમારે મજૂર નથી જોતા, અમારે કાર્યકર જોઈએ છે. સ્વામી કે કાર્યકર હોય તો બધું કામ પૂરું થાય તો જ છોડે, અને ઓલા મજૂર જેવા હોય એ કામ પતે એટલે કામ અધૂરું રહે તો જોવાની ટાઈમ સાચે કે મારે 12 વાગ્યા છે બસ પતી ગયું. નિષ્કાન સ્વામીના વખતમાં એવું હતું. નિષ્કાન સ્વામી ઓલું મોટું પથ્થર ચડાવતા હતા અને એક જ સેકન્ડની વાર ફરી ટાઈમ પૂરો થઈ ગયો અને ગબડતું મૂક્યું. કેટલાક બીજું નુકસાન થયું, બીજા કેટલાક પથરા તોડી નાખે જે એ દાળિયા જેવા. સાથી જેવા છે, સાથી મંદિરમાં લાંબી મુદતની સેવા મરે પણ પોતાનું શરીર પહેલું સાચે. જો આપણે વિચારવા જેવું છે. આપણે સ્વામી કે દાળિયા સાથી જેવા છે, સાથી જેવા છો કે નહીં એ આપણે પોતે વિચારવા જેવું છે. મંદિરમાં લાંબી મુદ્દે સેવામાં રહે પણ પોતાનું શરીર પહેલું સાચે. અને દાળિયા જેવા અને મહેમાન જેવા છે, મહેમાન જેવા છે. મંદિરનું સુધરે કે બગડે કશો હરખ શોક ના થાય કે ના એમાં માથું મારે મોજ મારે કાંઈ લેવા દેવાની. એવા પહેલાં સારા હોય પણ ભલી કંઈક એને પ્રસંગ પડે તો બગડી, અને આવી જ રીતે મહેમાન જેવા કે દાળિયા જેવા કે એ બધું પલટાઈએ. પહેલાં સારા હોય પણ, અને ખાણા તો પહેલેથી જ એવા હોય, દાળિયા જેવા કે મજૂર જેવા કે મહેમાન જેવા. અને સગા જેવા છે, સગા ઉજાગરું વેઠીને પણ મંદિરના માલિકને મદદ કરે જેવા સ્વામીના ધરખમ આ ગુણ જોવા મળે. બધું પોતે કષ્ટ વેઠે, પોતે ઉજાગરો કરે, બધું કરે પણ સામાન્ય સુખી કરે એ એમના વાતમાં છે. સ્વામી કહ્યું ને બીજાના ભલામાં આપણું ભલું, ખાલી બોલ્યા નથી અને વર્તનમાં 100થી અધિક વાર આ ગુણ જોવા મળે છે સ્વામી. બીજા પ્રત્યક્ષ જોવા મળે છે, નજરે અનુભવે છે, ખાલી વાતોમાં નથી. વાતો તો ઘણા કરી જાય પણ પછી લેવા દેવાની. મંદિર ભગત તું દેખી કચવાય, અને છઠ્ઠા સગા જેવા છે. સગા જેવા હોય તો કે મંદિરનું બગડતું દેખી કચવાય, બીજાને ઠપકો આપે પણ પોતે સુધરવાનો વિચાર ન કરે કે પ્રવૃત્ત ન થાય, પણ પોતાની બાજુ પોતાનું સુધારોની વાત સમજે નહીં, બીજું બધું બીજાને ઠપકો દે કરે સારું છે પણ પોતાનું કામ ના થાય, પોતાનું મોક્ષ ના થાય. ને સાતમો દીકરા જેવા છે, ઉજાગરો વેઠીને પણ મંદિરના માલિકને મદદ કરે. જો ખરેખર દીકરા પ્રમુખ સ્વામી છે જોવા જઈએ તો, બીજા બધા કહેવાતા દીકરા જેવા કહેવાતા પણ દીકરા જેવા તો સ્વામી બાપા જ એક જ છે. ઉજાગરો વેઠી મંદિરના માલિકને મદદ કરે. અને આઠમાં કેટલાક તો ધણી જેવા છે, પ્રાણને ભોગે મંદિરને સત્સંગ સાચે, પ્રાણને ભોગે એ સ્વામીમાં લાગવું પડે, પ્રાણને ભોગે મંદિરને સત્સંગ સાચે. બીજા કેટલાય મોટેરા સંતો છે એ બધામાં આવા ગુણ દેખાય છે, સદગુરુ સંતોમાં આ બધું ગુણ દેખાય છે. પ્રાણને ભોગે મંદિરને સત્સંગ, પ્રાણને ભોગે મંદિરને સત્સંગ સાચે. એ નાના બધા હોય પણ આવા ગુણ હોય, પ્રાણને ભોગે સત્સંગને સાચે. એટલે આ ભેગા રહે ખબર પડે, અને આપણને આ બધા દાળિયા જેવા પિતરાઈ જેવા મહેમાન જેવા સગા જેવા એ આપણને ખબર હોવી જોઈએ તો ખબર પડે, નહીં તો બધું એક સરખે માપે માપ કરી નાખે. આ સત્સંગમાં મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય, તેમાં કેટલાક તો માઈ રહ્યા થકા શત્રુ છે, ને કેટલાક પિતરાઈને દાળિયા જેવા છે, ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે, ને કેટલાક તો ધણી જેવા છે. એટલા ભેદ છે મંદિરમાં જ છે, પણ આટલા બધા ભેદ પડે છે. ઉપરના કપડાથી આપણને બધું છેતરાવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ સૌ કોઈ કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાનને આત્મા એ બે વતે સુખી થાવ, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. જો આપણે ગૃહસ્થ અને પૈસા હોય તો એનો આધાર લે કે મારી પૈસા છે પૈસા નથી, આવી વિચાર કરે કે હું તો ગરીબ છું અને પૈસાદાર છું, એ આનો આધાર લે, પૈસાના આધાર લે, પણ એ બધા આધાર મૂકી દેવા. અને ખરેખર આધાર આત્મા એ ભગવાનને આત્મા, એટલે જે ભગવાન સંત આપણે આત્મા વિચારી કે આત્મા છું તો સંત એ કોટીમાં આવી જાય, અને એ બે આધાર વળી સુખી થવા. બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા, બાકી અનેક પ્રકારના આધાર બધા આધાર મૂકી દેવા, બાકી ભગવાનને પોતાના આત્માનો આધાર લેવું, એ બે વખતે સુખી થવું. એ બધા આધાર એ સહાય કરે તો એનો લાભ થાય, એને લાભ થાય. આપણને તો ભગવાન આત્મા એ બેનો આધાર, બીજા આધાર કોઈ હવે આ રીતે સેવા ભક્તિ કરે તો કોઈને હાડાબારી ના રહે, કોઈને પોતે જેટલું કરી છૂટે એટલે કરી નાખે, પણ મનમાં સંકોચ શોક કે આ નથી કરતો, આમ ન કરે, બધા ખાઈ ખાઈને પડ્યા રહે છે, એનો વિચારો ના આવે. કોઈ આપણે પોતા ભગવાનને આત્માનો આધાર રહે એટલે કોઈ આડાવડી વિચાર આવે જ નહીં, થાય નહીં. એક પોતે સ્થિર રહે, સુખી રહે, અને પોતામાં પોતાના સુખે સુખી રહે, એ ભગવાનને આત્માનો આધાર રહે, તો આ બે વાત બને. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાનને તો આ લોક કાંઈ ગણતીમાં જ નથી, કાંથી ગણતી, અનંત કોટી બ્રહ્માંડ બધું. અને મહારાજ સ્વામી દરેક બ્રહ્માંડમાં જાય છે, બીજા મુક્તો જાય કે ના જાય, બીજા મુક્તોને લઈ જાય ભગવાન, સત્સંગ કરાવે, બીજાને છાપ પાડે, અને આ રીતે સત્સંગ કરવો એ રીતે લઈ જાય. પણ મહારાજ સ્વામી તો અનેક બ્રહ્માંડ, કોઈ બ્રહ્માંડ બાકી નહીં, ત્યાં પહોંચી જાય, અને એમના વડે જ બધું બ્રહ્માંડ ચાલે છે. અને બ્રહ્માંડમાં આયા સાર્થક ગણાય ભગવાન મહારાજ સ્વામી, જ્યાં બ્રહ્માંડમાં જાય એ સાર્થક જાય, એ બ્રહ્માંડનો ભાગ ગુણી કહેવાય. કે અને મહારાજ સ્વામી તો કોમન છે બધે અનંતકોટી બ્રહ્માંડમાં. અને મહારાજે પોતે વાત કરી કે અનંતકલ વીત્યા, તેમાં જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મરણ રહ્યું ના હોત. એટલે ટૂંકમાં ભગવાન અનંત જન્મ અનંત કલ્પના સાક્ષી છે, નહીં તો આ વાત નીકળે જ નહીં, વાત ક્યાંથી આવે. પણ મહારાજ સાક્ષી છે, અનંતકલ વીત્યા એ બધાના સાક્ષી છે, તો જ વાત કરી શકે કે અનંત જન્મ થયા અને સત્સંગ ના મળ્યો તો જન્મ દુઃખ મટે નહીં. તે એ બહુ મોટી વાત છે, એવા ભગવાન આપણને મળ્યા છે, જેવા તેવાની ભગવાન. ભગવાનને તો આ લોકમાં કાંઈ ગણતીમાં જ નથી, એ તો સર્વે ધૂળનું છે, તેમાં કોઈક પદાર્થ આવ્યું કે ગયું કે કોઈક વાત સુધરી કે બગડી કે કોઈક કામ થયું કે ના થયું, એની કાંઈ પણ ગણતીમાં નથી. હવે જો આ બધું કરે છે, સાચવે છે, એક એક ત્રણ જો ગુણાતીતાન સ્વામી બળદિયાને બધા એની આપ્યા, પછી રાડા પડદિયા ખાઈને રાડા પડ્યા, ભેગું કરી દીધું. અને હરણકોટી બ્રહ્માંડ અને સુખમાં માલ માનેની એટલે આ લોકમાં છેતરાવની કે આ મોટા પુરુષ શું કરે છે, એમના મનમાં તો શું હોય પણ આપણને શીખવાડે છે. જો આપણે બગાડ કરે તો સત્સંગનું જ બગડે, સત્સંગનું એટલે એ પણ ધ્યાન રાખે અને પોતાની મોટી વાત મોટી ગણતી કોઈ બ્રહ્માંડો નજરમાં ના આવે એ પણ સાથે બે સાથે રહે. એક તો બીજાને શીખ આપવા માટે કે આ બધું બગાડો નહીં, સત્સંગનું બગાડો નહીં. જો શાસ્ત્રીમાં જ પણ ઓલા ભાજી તોડી તેમાં ઓલા દાંડિયા રહી ગયા, દાંડા કૂણા હોય પણ એ કાણીને કહે ભાઈ એ વીણીને એક જણનું શાક નીકળે, શાસ્ત્રીમાં એવી ગણતી. એટલે કરકસરી જીવન જોવું અને પછી એ એટલું માની નહીં લણ કે આ કરકસરિયા છે, પણ બીજા અનગુટી બ્રહ્માંડને નજરમાં ના આવે એ પણ વાત એટલી સાચી છે. એ તો આપણને માલ મનાય છે પણ જે ડાયો હોય તેને ધૂળમાં માલ મનાતો નથી, તેમ ભગવાનની દ્રષ્ટિએ તો આ લોક ભોગ સર્વે ધૂળ જ છે ને મોટા સંતની પણ એવી જ સમજણ છે. એટલે આ ભગવાન સંતની મોટા એકાંતિક ભક્તો હોય એને પણ આ વાતમાં માલ મનાય નહીં. ખરેખર કંઈ ભક્ત એ પણ ભગવાન એકાંતિક ભક્ત હોય એટલે એને પણ મારે ગણ કરી બ્રહ્માંડનું સુખ એને વિષ્ઠા જેવું લાગે, વિષ્ઠા તેની વિષ્ઠા તેની વિષ્ઠા. એકાંતિક રમતે ભગવાન સંત ક્યાંય વાત કરી, એટલે ટૂંકમાં ભેગા રહે તો ખબર પડે થોડુંક. તો એ જાજુ જો આપણ પોતાને જ્ઞાન હોય તો જ ખબર પડે, નહીં તો ખબર ના પડે. એટલે એવી રીતે સ્વામી વાત કરી. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રીની વાત કરતા કહ્યું, રાજકોટ પાસે આવ્યું, રાજકોટથી 22 માઇલ દૂર છે. સરદારમાં શ્રીની વાત કરતા કહ્યું અને ત્યાં મહારાજે તળાવ પાસે બધા માછલાને સમાધિ કરાવી, એક એક માછલું સમાધિ કરાવી. પછી 5 કલાક પછી ઐશ્વર્ય મૂકી દીધું. સરદારમાં શ્રીએ વાત કરતા કહ્યું, બીજાનો મહિમા સમજી સેવા કરે, પોતાનો મહિમા નહીં, બીજાનો મહિમા સમજી. આપણે બધા પોતાનો મહિમા ઉપરતાન હોય છે, એમ કેમ પ્રકારે પોતા ઉપર પોતાનો મહિમા સમજાય એ રીતે વાત કરતા. પણ શ્રીજી મહારાજે કહ્યું, સ્પષ્ટ વાત કરી છે, બીજાનો મહિમા સમજી સેવા કરે. આ તો બરાબર છે, બીજાનો મહિમા સમજી એ નથી થતું. મહિમા સમજે પણ સેવા ના કરે, મહિમા બધા એ ગયા. પણ સેવા બીજાનો મહિમા સમજી સેવા કરે અને મોટા મોટી વાત, ને પોતાના દોષ જુએ તે દાસ. પોતાના દોષ દેખાતા જ નથી ગમે એમ કરે. પોતાનો દોષ દેખાય તો બીજાના 10 અવગુણ દેખાય, પણ પોતે ગોર ગોર કરીને પોતા ઉપર લે, પોતે નિર્દોષ છે એમ જ બધા માને છે બધા. અને આને કહ્યું, આને કહ્યું, આને કહ્યું, પણ પોતાના દોષ જુએ એ બહુ મોટી કલમ છે, બહુ મોટી કલમ. કામ ભ્રમરૂપ થઈ ગયો, પોતાના દોષ જુએ ભ્રમરૂપ થઈ ગયો, પણ દેખાતા જ નથી. આપણે અમે શિબિર ચાલતી હતી પહેલા, તો એક ભાઈને પાછળ તિલક ચડલો. પાછળ તિલક ચડલો કેમ કરીએ કે પાછળ વાળો હતો એને તાજા તિલક ચડલા. એવું છે, એને પોતાને ખબર ન પડી કે તિલક ચડલો છે. બીજાએ કહ્યું તને કે એટલે પોતાના દોષ જીવે એ તો ધન્ય થઈ ગયું. મહારાજે કહ્યું પોતાના દોષ જીવે તે ભગવાનની કૃપા હોય, સંતની કૃપા હોય ત્યારે પોતાના દોષ દેખાય, નથી દેખાતો નથી દેખાતો. અને આટલું થઈ જાય ને કામ થઈ જાય, પોતાના દોષ જોવા લાગે, અંતરદૃષ્ટિ થાય, પોતે ક્યાં ભૂલ કરે છે, ક્યાં છે, બીજાના જુજો કરે છે બીજાને, અને આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, પોતાનો દોષ દેખાય. શ્રીજી મહારાજે વાત કરી કે બીજાનો દોષ પોતાનો દોષ દેખાય, એ મારા બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જોઈએ તે દાસ. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, આ દાસ પોતાના દોષ દેખાય એ દાસ ખરેખર દાસ. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાનો દોષ જોઈએ તે દાસ. પછી આગળ કહે, દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. સિદ્ધિ આકાશ પોવડે ને બધા તાઇફા કરે એ સિદ્ધ નહીં. એ સિદ્ધાઈ તો ગમે જતી રહે, કંઈ પોતામાં અવગુણ ભરાય તો એ દાસ એ સિદ્ધાઈ પ્રાપ્ત થાય તો જતી રહે. પણ આ દાસમાં તો નીચે નીચે નીચે જયા કરે, એટલે મોટો મોટો મોટો પામે જ કરે આ દાસ. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ. દાસનો દાસ થાય છે જો આપણે આ સિદ્ધાઈ મેળવવાની છે. બીજી સિદ્ધાઈ મહાદુઃખ છે, દેખાય નહીં પણ કોમ્પ્લિકેશન ઘણા બધા થાય, પણ આ દાસ પણ વધતું જ જાય. ધ્યાન ભજન યોગાભ્યાસ જપ તપ ત્યાગ વૈરાગ વગેરેનું ફળ એટલું જ કે જે પોતાને ભગવાનના ભક્તનો દાસનો દાસ બને. તમે જપ કરો, તપ કરો, તેજ કરો, બધું જ કરો, પણ એનું ફળ આમાં પરિણમે નહીં તો વ્યર્થ છે. તો જે એના મોટા મોટી વાત છે. ધ્યાન ભજન એ કરતા નથી આપણે, ધ્યાન ભજન યોગાભ્યાસ એ કરતા હોય, જપ તપ વૈરાગ વગેરેનું ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ, ભગવાનના ભક્તનો દાસનો દાસ ક્યાં પાંચમી પેઢી ઊભી આવે. ભક્તના દાસનો દાસ થઈને રહે તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. આ સત્સંગને બીજો સત્સંગની માન કામ ક્રોધ લોભ એમાં ફસાયેલો રહે ખડાયેલો રહે એમાં

भगवान ने जी इच्छा से એ પ્રમાણે રે એ કામ થઈએ. અને આપણે કરવું, આપણે સત્સંગ કેટલા દરજ્જે ઉપર આવી ગયા, સત્સંગી થયા. સત્સંગી મારે કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ તેને સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે. અનંત બ્રહ્માંડનો રાજા એક બે સરપંચ અને એ માટેની અનંત બ્રહ્માંડનો રાજા કેટલી સાહેબી કહેવાય, પણ જો એને સત્સંગ ના હોય તો જે આપણે આ સત્સંગ મળ્યો છે બહુ મોટો લાભ છે. સત્સંગ મળ્યો તો એન્ટ્રી થઈને સત્સંગ, તમે સત્સંગી કહેવાય ખરેખર બહુ મોટું કામ થઈ ગયું. પછી બીજું તો આવે, પણ સત્સંગી કે મહારાજે પ્રથમનું 24મું વચનવાદમાં કહ્યું, ન ઘટ્યો સ્વભાવ હોય, ન ઘટ્યો. અને પછી પણ એનું અતિશય ગુણ લેવું, ન ઘટ્યો સ્વભાવ અને અતિશય ગુણ લેવું, તો આપણે શું કરીએ છે હજામત અમારે. એટલે આ સત્સંગમાં પોતાના દોષ જોઈએ ને બધું આવી જાય, બધું પોતાના દોષ દેખાતા જ નથી. આટલું થાય ને ત્યાં સત્સંગ કરો કહેવાય. બીજા બધાના આખા બ્રહ્માંડનો દોષ જુએ, પોતાના દોષ દેખાય, પોતાના એક દોષ દેખાય ને એકાંતિક ભાવને પામે એવું છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે. આ જીવને પાંચમાના અવશ્ય જોઈએ, પણ તે વિના ના ચાલે, અને બાકી તો સર્વ વિના ચાલે. તેની વિકતી જે અન્ન જળ વસ્ત્ર નિંદ્રા અને સ્વાદ, અને સ્વાદ મધ્યે મીઠું, એ તે વિના બીજું તો સર્વે ફેલ છે. બરાબર છે. બરાબર હોય ને સ્વામીએ કહ્યું કે અન્ન જળ વસ્ત્ર નિંદ્રા ને સ્વાદ, સ્વાદ બધે મીઠું, તે વિના બીજું તો સર્વે ફેલ છે. બીજું બધું ફેલ કહ્યું છે સ્વામી. એટલે આપણે જેટલું તાલમેલ કરી બધું ફેલ ગણાય. વસ્ત્ર ચોળા મોજા બધા જે એ બધું ફેલ ગણાય, અને આટલું જ જોઈએ આપણે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે, જેમ ગાય વાછરું સારું પારસું મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહીં. એક તો સંત જોઈએ, સંત હોય તે જ્ઞાન ટાળી નાખે, પણ તે તો ટળે નહીં. બીજું, જેમ ગાય સારું, ગાય વાછરું સારું પારસું મૂકે છે, દૂધ છોડે છે, એટલે એનું કહેવાનું સિદ્ધાંત સ્વામીનું શું છે કે જેમ ગાય વાછરું સારું પારસું મૂકે છે, તેમ જે શિષ્ય હોય, ખરેખર શિષ્ય હોય, તે ગુરુને મન સોંપે. ગુરુ આપણે દેખાય છે, ગુરુ મન સોંપે, પણ ઘણી પોલ હોય છે, ઘણી બધી પોલ હોય છે. મન સોંપે બધું, કોઈ ક્રિયા થાય નહીં ગુરુને આજ્ઞા વિના, પણ એ બધું બહુ કઠણ છે.

સોંપ્યા જેવું કહેવાય, પણ ખરેખર સોંપ્યું નથી. નહીં તો અજ્ઞાન રહે જ નહીં, અજ્ઞાન ક્યાંનું ટળી ગયું હોય. જેમ ગાય વાછરું સારું પારસું મૂકે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતકનું અજ્ઞાન ટાળી નાખે. અંતકનું અજ્ઞાન છે એ જ બતાવે છે કે આપણે મન સોંપ્યું નથી. પણ તેના તો ટળે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટાઈ તો ઘણા પ્રકારની છે. મોટાઈ તો આખી દુનિયામાં જોઈએ તો ઘણી પ્રકારની મોટાઈ છે, જાત જાતની મોટાઈ, પાર આવે એમ નથી. પણ સ્વામી શું કહે છે, મોટાઈ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે. જે આપણે માર્ગે ચાલ્યા છે એ, પણ એમાંય બધું ઘણી પોલ હોય છે. દેખાય આપણે ભગવાન ભજીએ છીએ અને બધું, પણ નહીં તો બધું પરિણામ આવવું જોઈએ, તરત જ પરિણામ આવવું જોઈએ. આપણે રસગુલ્લા હોય, ગુલાબજાંબુ હોય, મોઢામાં મૂક્યું તરત જ પરિણામ આવે, તે પરિણામ આવવું જોઈએ. પણ નથી આવતું એ બધી કઈ પ્રકારનું છે ખબર પડતી નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટાઈ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે. ને એકથી લાખ રૂપિયા ખર્ચે તો મને સવાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં. એકથી લાખ રૂપિયા જાત જાતનું બધું કરે, પણ સમાગમ વિના તો અજ્ઞાન ટળે નહીં, એ ચોખ્ખી વાત છે. ને જે વાવરે તેનું તો ફળ થાય, એને ઐશ્વર્યને પામે. એટલે ઐશ્વર્ય તમારે જ્ઞાન, જ્ઞાનરૂપી ઐશ્વર્ય, બીજું ઐશ્વર્યની વાત નથી. આપણે ભગવાન વિશે અતિ દ્રઢ પ્રીતિ થાય એ જાતનું ઐશ્વર્ય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ચાર વાતમાં સુખ છે. તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, ભગવાન વિશ્વાસ હોય, હેત હોય તો કામ થાય, નહીં તો બધું ઉપર ઉપરથી. ભગવાનનો વિશ્વાસ હોય, હેત હોય તો અવશ્ય આ પરિણામ હોય. તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ. સાધુનો સમાગમ તો સહેલું છે, પણ સમાગમ એને મન કરો વચ્ચેને સમાગમ, ઉપર ઉપરથી એ નહીં. ત્રીજું સદવિચાર, ત્રીજું સદવિચાર, સારા વિચારો આવે તેમાં. સારા વિચારો એટલે ભગવાન સંબંધી, બીજા વિચારો તો બધા ઘણા વિચારો હોય છે સારા, પણ એ નહીં. નિરાકારવાદી હોય તો પણ સારા વિચારો આવે, બધું ઘણું બધું થાય, પણ એ નહીં. મૂર્તિ અને મૂર્તિમાં મૂર્તિ એક તો સાકાર ઉપાસના હોય, અને એકથી લાખ રૂપિયા કરે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં. તો એટલે સ્વામી જે વાત કરે છે એ સાકાર સર્વોપરી ભગવાનની વાત કરે છે. અને અમારે એકથી લાખ રૂપિયા કરે તો સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં, ને જે વાવરે તેવું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે,
ચાર વાતમાં સુખ છે, તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર, અને ચોથું તે જીવ વિષયને સુખ માન્યું છે. એ તો દુઃખરૂપ છે, કોણ કે દુઃખરૂપ છે? સ્વામી જ કહી શકે. આપણે તો ખાવાનું મળે, સારું સારું ખાવાનું મળે, એમાં જ દુઃખ ક્યાંથી મને? સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે, અને સુખ વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે. ને સુખ તો ત્રણ વાતમાં જ છે. કઈ વાતમાં? વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. કોઈ મોટાએ બધા જે પૂર્વ થઈ ગયા, આપણે બધા સંયમી પુરુષ પાક્યા છે, એ બધાએ કોઈ આવી વાત તો કરી જ નથી કે વિષયમાં સુખ છે. ને આત્મારૂપે વર્તું એ તો દેશ જ નોખો છે. આત્મારૂપે વર્તું તો દેશ જ નોખો છે. એમ જેમ દિવસ ને રાત, એવી રીતે દેશ જ નોખો છે. એ રાત એટલે અંધારું, એટલે આ વિષયને માર્ગે ચાલે એ અંધારું. યા નિશાસરો ભૂતાનમ, એટલે દિવસ ને રાત્રિ જેમ ફેર હોય એમ આટલું ફેર હોય. તે આત્મારૂપે વર્તું એ તો દેશ જ નોખો છે, જેમાં કામાદિક દોષ જ નથી. એમાં આત્મારૂપે વર્તું તો ખરેખર આત્મારૂપે વર્તે, બોલવાનું નહીં, ખરેખર વર્તવાનું, તો બધું ઉડી જાય. ભગવાન ધામધાઈ મુક્ત ત્રણ જ રહે, એ બધું ઉડી જાય. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે, સ્વામી કહ્યું. અને ત્યાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો પહેલે ગાય જ પસરો આવે. એટલે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટા મોટાના શબ્દની હાજરી કરી તપાસ કરવો જોઈએ, એમનું શું મત છે ને શું કરવાનું કહે છે, એ કેમ વર્તે છે, એમ તપાસીને પછી તે માર્ગે ચાલુ. મોટા મોટા ગમે એમની વાત નથી, મોટા મોટા એટલે જે પ્રતિષ્ઠિત છે, જે સંયમી પુરુષ છે, જે વિષયનો ત્યાગ કરીને વર્તે છે, એને એની સાહિતી લેવી, એ મોટા કહેવાય. અને મોટા મોટા હોય, મોટા મોટા શબ્દને હારું કરીને તપાસ કરવું છે, એમનો શું મત છે ને શું કરવાનું કહે છે, એ કેમ વર્તે છે, એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સારા ભગવદી સાથે જીવ બાંધવો એ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. સારા ભગવદી સાથે જે ભગવાનને માર્ગે ચાલે, ભગવાનની જ વાતો કરે, ભગવાનનો ગુણગાન ગાય, સત્સંગનું ગુણગાન ગાય, એક સારા ભગવાનની જીવ બાંધવું એ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. પણ એકલી ભક્તિ સત્સંગમાં રહેવાનો હેતુ નથી. એકલી ભક્તિ મારા ગમકાવે એ કામ ના આવે. સારા સાધુનો જોગ જોઈએ, સારા ભગવદીનો પ્રસંગ જોઈએ, તો એ સત્સંગમાં રહેવાનો હેતુ છે. એટલે જ્ઞાન વ્યા તો સર્વે કાચું છે, વાંચ્યું આવ્યું. આ જ્ઞાન મહારાજ સ્વામીનું જ્ઞાન, મૂર્તિનું અને સાંખ્ય વિચાર, એ જ્ઞાન
અને યોગ આ બે એ આ બધું પ્રકારનું જ્ઞાન હોય એ જ્ઞાન વિના તો શરીર કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણય ગર્ભાનંદ ગયા, ને અમીરે પણ ઘણી ભક્તિ કરી હતી તો પણ તે ગયા એ વાતો વિસ્તારી કરીને કહી. કરસનદાસની વાત આવી, દાસ પંક્તિના સાધુ, મૂળ નામ કૃષ્ણદાસ, સારા ભગવતી સાથે હેદભાવ હતો એટલે સંસારમાં જતા ખચકાયા. સારા ભગવતી સાથે હેદ હતો એટલે સંસારમાં જતા ખચકાયા. પાછી દ્રષ્ટિ સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરીએ, પ્રતિલોભ કરવામાં 4 વિઘ્ન છે, તેની વિકતિ જે સ્ત્રી દ્રવ્ય આ લોકની મોટી ને ક્રિયા. આ પ્રતિલોભ કરવા અંતર્દૃષ્ટિ કરવી હોય, આંખ મીચીને બેસવી હોય, પણ આ 4 વિઘ્ન કરતા છે. આ 4 તમને કાંઈ કરવા ન દે, બધી રવાડે ચડી જાય. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, પ્રતિલોમ કરવા 4 વિઘ્ન છે, તેની વિકતિ જે સ્ત્રી દ્રવ્ય આલોકની મોટી નિક્રિયા. આ બધા વિઘ્ન કરે, અંતર્દૃષ્ટિ કરવામાં આપણે સુખ શાંતિ પામવા માટે અંતર્દૃષ્ટિ છે, પણ આ 4 છે એમાં જે રાચે એમાં એકનું પણ જોગ હોય તો તમને વટલાવે ને કાંઈ કરવા ન દે. અંતર્દૃષ્ટિ તો ઉડી જાય, ફૂંક દે. સહજાનંદ સ્વામી મહારાજની જય.

પહેલાં તો આ લોકોને દિવ્ય અલૌકિક વાણીમાં કંઈ સમજાવ્યું નહીં. પછી એમને ઓલી દિવ્ય ચશ્મા પહેર્યા પછી કંઈ સમજાવવા લાગ્યું. અને ઊંટભાઈ તો 24 કલાક ચાય ચાય કરે, દિવ્ય દ્રષ્ટિ બદલાય તો એ ચાય ચાય કરે. પણ દલપતરામ કવિની આ પંક્તિઓ છે એટલે એમાં ઊંટભાઈ બધાને ખોડકાળે, તારી પૂંછણી વાંકી, તારે પગ વાંક્યા અને બધું કરે. પણ દલપતરામ કહી કહ્યું કે બધાને એક એક વાંકું અને તારે તો 13 અંગ વાંકા, બધા ડોક વાંકી, ચાલવાનું વાંકું, બધું જ વાંકું. જો તુલસીદાસે કહ્યું કે જબ હોત પ્રભુ કૃપા તબ સુજત અપના દોષ, શ્રીજી મહારાજે પણ ભારો ભાર કહ્યું કે જ્યારે સંતની કૃપા, ભગવાનના સંતની કૃપા થાય ત્યારે પોતાના દોષ સૂજે, એ વિના સૂજે નહીં, કૃપા થાય નહીં તો અવરું જ સૂજાય. માસ એટલે એટલો અભિમાન છે, જન્મો જન્મથી અભિમાન છે, એટલે એને કંઈક તો ગમે એટલા વખાણ કરે બીજાના, પણ અંદર તો રહે, ઉપર ઉપરથી વાત કરે પણ અંદરમાં તો આટલું આટલું છે. બીજા આપણે બધા પણ એ દ્રષ્ટિ પામી ભગવાનને સંતની કૃપા હોય તો જ થાય. તો ભગવાનના સંતની કૃપા હોય તો જ અવગુણ ના આવે, તો જ નહીં તો અવગુણ આવ્યા જ કરે, કંઈક કંઈક કંઈક ખોડ કાઢ્યા જ કરે. અને આ સત્સંગમાં તો જે એકાંતિક ભક્તો થયા છે, હજારો એકાંતિક ભક્તો થયા, એમની દ્રષ્ટિથી જોઈએ તે બધું દિવ્ય દેખાય, એને ખોટ દેખાય જ નહીં. બધે જ્યાં નજર નાખે ત્યાં દિવ્યતા જ દેખાય. અને આપણને હજુ આપણે એ બાજુ ધસી રહ્યા છે, પણ હજુ કૃપા સંતની ભગવાનની કૃપા ટૂંકું પડે છે હજુ. અને જોઈન થઈ જાય પછી દિવ્ય દ્રષ્ટિ આવે તો મજા મજા મજા આવે. દિવ્ય દ્રષ્ટિમાં જ મજા છે, બીજી બધી દ્રષ્ટિમાં બધી અશાંતિ, અસુખ અને તમને દેખાય પણ અંતરમાં અશાંતિ જ રહે. મહિમા સમજાય તો જ તમને આ શાંતિ થાય. અને મહારાજે કહ્યું કે જો આપણે શેરડીમાંથી રસ કાઢીએ પછી વધે કૂચા, કૂચા વધે, કૂચા કોઈ ખાય ગમે એટલે અહીંયા અટકે, અહીંથી ઉતરે જ નહીં નીચે. એટલે મહારાજે કહ્યું કે રસ છે એ મહિમા છે અને કૂચા છે બધું અવગુણ, અવરાઈ બધું દેખાય. એટલે આપણે જો આ સ્થૂળ દ્રષ્ટિ આપણે શેરડીમાંથી રસ કાઢીને પીએ, મજા કરીએ, કૂચા કોઈ અડે જ નહીં, તો આપણે મહારાજની દ્રષ્ટિ પામીને, સંતની દ્રષ્ટિ, એકાંતિક સંતની દ્રષ્ટિ પામીને આપણે રસ જ પીવું, કૂચાનો ત્યાગ કરો, તે આપણે થઈ રહ્યું છે. પણ હજુ ઘણું જે કહીએ ને અનંત જન્મથી આ દોષ જ જોયા છે આપણે બીજાને, કોઈ દિવસ અંતરદૃષ્ટિ કરીને પોતાના દોષ જોયા જ નથી. ભલ ભલા હોય તો
પોતાની અંદર દ્રષ્ટિ કરીને પોતાની ખોળ કાઢે. બીજી અંતરદૃષ્ટિ બધું કરે, આત્માને પરમાત્માને આમને તેમ, પણ પોતાનો દોષ જોઈએ એ બનતું જ નથી. અને શ્રીજી મહારાજે કહ્યું કે બીજાનો મહિમા કે અને પોતાના દોષ જુએ તે દાસ. દાસની આ વ્યાખ્યા, બીજાનો મહિમા સમજે અને પોતાના દોષ જુએ એ દાસ. અને એ દાસપણામાં તો શ્રીજી મહારાજ પોતે જ વાત કરે, જે સત્સંગમાં જે દાસના દાસ થઈ રહે, જે સત્સંગમાં ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. અને મહારાજ પણ છૂટા હાથે તમને ભેટે ને મૂકે જ નહીં તમને, એ રીતે ભેટે. એટલે રસ બસ થઈ જાય મહારાજને આવા ભક્તો ગમે, દિવ્ય દૃષ્ટિવાળા. એટલે આપણે ખાસ પ્રયત્ન કરવા દિવ્ય દૃષ્ટિ રાખવાની. આ સત્સંગમાં તો કોઈ નેગેટિવ વાત છે જ નહીં, કોઈ દુનિયાદારીની વાત છે જ નહીં. મહારાજ જરા કંઈ થાય, થોડી ખોટ આવે તો મહારાજ ત્યાગ કરે એ વાતનું. અને આપણે બધા દિવ્ય ગુણો છે એ રાખવા, બીજાનો ત્યાગ. ડુ ધ બેસ્ટ, લીવ ધ રેસ્ટ. એટલે આપણે સારું સારું સારું જ લેવાનું. મહિમા દાસપણું, એકબીજાનો મહિમા સમજે, એકબીજાને ચરણરજ માથે ચડાવી, એકબીજાને આપણે દાસ થવું, અને આ બધી ભાવના આપણે રાખીએ, એ જ કરવાનું, એ જ સત્સંગ છે. બાકી સત્સંગ નહીં. જરા પણ અંદર કચરો આવે, આ કોમ્પ્યુટર છે ને એ અટકે છે. એક જરા કચરો આવે ને તો અટકી પડે. તો આપણે તો અનંત જન્મનો કચરો ભર્યો છે, પણ જો મહારાજ અને સ્વામીની દ્રષ્ટિ પામીએ અને એમાં આપણે ખૂંચી જઈએ અને ભગવાનને સંસેવા બીજું કાંઈ ના રહે, તો આપણે પણ આ સુખ આવે. એટલે એ જ કરવાનું છે, એ સત્સંગ છે. મહિમા જો મહિમાની વાત તો કેવી બધી છે. પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી વાત કરી, આપણે શાસ્ત્રીમાના વખતમાં પ્રભુદાસ લાલા, અને એ ચાર પાંચ વ્યક્તિ પાસે ભાડું ઉઘરાવ્યું, 250 શિલિંગ થતા હતા. અને તે વખતે તો 250 શિલિંગ એમની પાસે નહોતા, અને ભાડું બીજા પાસે લઈને અને શાસ્ત્રી મહારાજ પાસે પહોંચ્યા. શાસ્ત્રી મહારાજે બધું હતા અંતરપણે જાણતા હતા, પણ આપણે એક વાત સમજાવી હતી. તો સ્વામીએ કહ્યું, પ્રભુદાસ એટલે બધાએ લખણી લખી આ ગઢડા મંદિર બનાવવા માટે, પણ પ્રભુદાસ લાલાને કહ્યું, સ્વામીએ કહ્યું કે તું 5000 શિલિંગ લખાય. હવે ભાડા 250 શિલિંગનું પત્તો પડે નહીં, 5000 શિલિંગ. એમને હા પાડી એકદમ અને આનંદથી. પછી સ્વામી કે ના, 10000 શિલિંગ લખાય. પછી હા પાડી, ના ના એવું કર, 15000 શિલિંગ લખાય. એમને હા પાડી. તો આપણે બધા ડાપણિયા હોઈએ ને તો શું કે આ મરી જવાનો છે, મરી જ જવાનો છે, ક્યાંથી લાવશે. પોતે હા હા પોતે ડાપણ કરે છે અને ક્યાંથી એવો આપણે બધો વિચિત્ર વિચારો આવે આપણને. પણ હરિભક્તોમાં સંપ હતું ને, એટલે એમને કહ્યું, પ્રભુદાસ તે આપણી લાજ રાખી આફ્રિકા મંડળની, એટલે આપણે બધા મળીને ભરી દઈશું. જો આવા વિચારો અને ભવ્ય વિચારો છે. એટલે આવી રીતે અરસપરસ આપણે મહિમા સમજીને બધાને
એક સંપની ભાવના ઉપર જવાનું છે. સમ સુરત ભાવ એકતા, આ યોગી બાપાના સૂત્રો છે. એટલે આપણે હેઠા પડવા ના દેવું અને એને અધર ઝીલીને અફોલ્ડ આપણે અને નીચે પડવા ના દેવું અને એ રીતે પ્રયત્ન કરતા રહેવું આપણે. હા, અને આમાં જ બધું સમજવાનું જાણવાનું બધું અંદર આવી જશે. એ આ જ્ઞાન માત્ર છે, આ ત્રણ સમસ્રોતભાઈ એકતામાં જ્ઞાન માત્ર આવી જાય. જો સ્વામી છે ને ગુણાતીતાન સ્વામી, સ્વામીએ કહ્યું કે મહારાજે અનંત વાતો કરી છે, અનંત વાતો કરી છે, પણ એમાં શું ગ્રહણ કરવું શું લેવું આપણે મન મૂંઝાઈ જાય. હવે અનંત પાના હોય આપણે પરીક્ષામાં વાંચવાના અનંત પાના થપ્પ, હવે એમાંથી શું ગ્રહણ કરવું આપણે એવું. પણ ગુણાતીતાન સ્વામી કહ્યું કે ચાર વાત જીવનું જીવન છે, દેહનું નહીં. દેહમાં તો ઠટકારીએ તો બધું જાડા પાડા થઈ ગયા, પણ જીવનું જીવન તો સાંઈ કે જીવનું જીવન શું કે આજ્ઞા ઉપાસના મોટા એકાંતિક પ્રીતિ અને ભગવદ્ગીતામાં સુરત ભાવ, આ ચાર હોય તો આપણે આ ચાર સાર છે. બધી અનંત વાતોમાંથી આ ચાર વસ્તુ સૌમ્ય કાઢી, પણ યોગી બાપા એક જ વસ્તુ કાઢી યોગી કે ભગવદ્ગીતામાં સુરત પણ હોય, ભગવદ્ગીતામાં સુરત પણ હોય તો બધા બધું આવી ગયું. આજ્ઞા ઉપાસના મોટા એકાંતિક પ્રીતિ બધું આવી ગયું ભગવાન સુરત પણ. તો જે આ મોટા પુરુષ આપણને સૂચવે છે, સમજાવે છે અને આપણે એ માર્ગે ચાલવાનું છે, ચાલીએ છીએ, ચાલી રહ્યા છે અને આપણી જીત થશે. સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે ગમે ત્યાં જઈએ નિયમ ધર્મ એ દ્રઢ રાખો. યુવકો હોય, બાળકો હોય, તમારે યોદ્ધાઓ હોય, બધા નિયમ નિયમથી આપણી શોભા છે. નિયમ ન હોય તો બધું જે થાય થતું હોય, પણ નિયમ છે. શ્રીજી મહારાજના વખત બધા જે ખરેખર ભક્તો થયા છે એના નિયમ રાખ્યા છે. નિયમ અને નિશ્ચય આ બે હોય તો ઠેઠ અક્ષરધામ સુધી કોઈ આડો ના આવે. નિયમ તો ઉપર ઉપરથી દેખાવાનો નહીં, અંતર તમારી એવી વૃત્તિ થઈ જવી જોઈએ કે નિયમ. અને શ્રીજી મહારાજના આપેલા નિયમ છે એટલે તો પ્રસાદી છે આપણે ગ્રહણ કરવાની. જે બીજી બધી પ્રસાદી ગ્રહણ કરીએ છીએ એમાં નિયમરૂપી પ્રસાદી એ તો આધાર રાખવું. એટલે પહેલાં તો યોદ્ધા અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ ખાસ નિયમ રાખવાના, નિયમ અને નિશ્ચય. નિશ્ચય તો શ્રીજી મહારાજ ભગવાનનો છે નિશ્ચય, પણ નિયમ નિયમ બધું આખું પાછું થાય છે અને બધી ગડબડ થાય છે. નિયમ બરાબર હોય તો તમે ગમે ત્યાં જાઓ શ્રીજી મહારાજ સાથે જ છે. મહારાજે પોતે જ વાત કરી છે, નિયમ રાખે એ સાહુકાર છે, નિયમમાં ના રહે એ ચોર છે. શ્રીજી મહારાજ વાત કરી તો નિયમ બહુ અગત્યને. દરેક સત્સંગી માત્રને આ નિયમ આપણે જો આપણે
નિયમ રહે નહીં. મન છે ને બહુ આગું પાછું થાય, ગડબડ કરે. પણ તમારા મનમાં એવું હોવું જોઈએ દ્રઢ કે મારે નિયમ પારવા છે. ભલે અત્યારે ના પારાય પણ પારવા છે, એ રીતે જો મનમાં હોય, આંટી બાંધી હોય, તો પછી આગળ કામ ચાલે. તો નિયમ વિના કેટલી ગડબડ હોય અત્યારે આ દુનિયામાં. આ નિયમનો ભંગ છે, એને લીધે કેટલી ગડબડ થાય. સત્સંગીમાં પણ આજે બધું આગું પાછું થાય. પણ જો તમારા તે નિયમ ન પરાતા હોય તો ખોટા નથી, નિયમ સાચા છે. તમારાથી ના પરાય એટલે ખોટું છે એવું ન કહેવું. અને પછી એ નિયમ સાચા છે, મહારાજના આપેલા છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે સર્વોપરી ભગવાન, એના પર કોઈ નથી, એમને આપેલા નિયમ છે. અને આ નિયમ કંઈ બહુ અઘરા નથી. જો તમે એકવાર નક્કી કરો મારા નિયમમાં રહેવું છે તો રહેવાય. સર્વત કઠિનાઈ પડે, કુસ્તી કરવી પડે, પણ જે નિયમમાં રહેવા લાગે એ મહારાજના બની ગયા. શ્રીજી મહારાજ સંતોના બની ગયા, એમાં ફેરફાર નહીં. એટલે આ નિયમ આપણે રાખવાના છે. પછી બીજું બધું જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, બીજા સાધનો, સત્સંગી છે એટલે આપણે તો શુભ સાધન જ કરવાના છે. ખોટું તો કંઈ બોલાય નહીં, એ એટલું રાખવું. તો એ યોદ્ધાઓ બરાબર છે. આ નિયમ પારવા છે, અત્યારે ના પડે પણ પારવા છે. એવી રીતે હોય તોય તમે આગળ વધી શકો. પણ એમને ચાલતા હોય, સબ ચાલે છે, બધું ચાલે છે, એવું ના કરું. બધું ચાલે છે તે ચલાવે ચાલે, શ્રીજી મહારાજ ના ચલાવે. એટલે આપણે નિયમમાં દ્રઢતા રાખી. અને તમે ગમે ત્યાં જાઓ, મહારાજ પાસે છે, દૂરને પાસેની કોઈ વાત જ નથી. જે નિયમમાં રહે, મારે કે લાખ ગમછેટું છે તો અમારી પાસે છે. અને નહીં તો પાસે ખોરામાં બેઠો હોય, ખોરામાં બેઠો હોય પણ નિયમ ન પાડે, ઘણો છેટો છે. ખોરામાં બેઠો હોય તો ઘણો છેટો છે. એવી વાત કરી. નિયમ આપણે બધા પારા પ્રયત્ન કરો, કાંઈ ના હોય પણ એ નકામા છે. બધું લાલજી દીધું છે એવું ના રાખવું એ નિયમ. અને શ્રીજીમાં નિયમ કંઈ અઘરા નથી. જંગલમાં જઈને તપ કરું, ઉદયમાંથી લટકું, એવા કોઈ નિયમ નથી. સાદા જ નિયમ છે. પણ તમારી દ્રઢતા રહે અને સાદા નિયમ સાદા છે એવી રીતે પણ વાત ઉડાડી ના દેવી. સાથે આમાં શું આમ ચાલે, ચલાવી લેવાની. જો આપણા બાળકો પણ નિયમ પર, અમેરિકા જેવા દેશમાં ત્યાં કેટલા દ્રઢ, અમુક બાળક તો એટલા દ્રઢ પર નિયમ પાડે છે. એને એવી રીતે નિયમમાં રહી શકાય અને રહેવું જોઈએ. અને કંઈ કઠણ નથી નિયમ. તમે જે એકવાર નક્કી કર્યું ને નિયમ પાડવા છે, બસ બધું આવી જાય. બીજી વાત મુરાદ કરે છે એ બહુ સમજવા જેવી છે. આપણે સત્સંગી છીએ એટલે, નહીં તો ગમે એમ હોય, ફાલતુ રખડતા હોય અને કંઈ ઠેકાણું ના હોય એની વાત નથી. આપણે સત્સંગી છીએ, ભગવાનના આશ્રિત છીએ. એટલે જો એકવાર યોગી બાપા
મુંબઈ હતા દાદર મંદિરમાં, અને પોદાર કોલેજમાંથી સભા કરીને આવ્યા અને બાપા બેઠા હતા અને ચેષ્ટા બોલવાની શરૂઆત હતી. તો મારા યોગી બાપાએ પૂછ્યું કે રમેશભાઈ દવે એમને પૂછ્યું કે આપણે તો ચેષ્ટા બધું બોલીએ છીએ, સંન્યાસી શું કરતા હશે એવું. બાપા કહે તો અલખ નિરંજન, એમને કંઈ નિયમ નહીં, ગમે હોય મનુષ્ય રીતે વર્તે, સારું વર્તન હોય પણ તોય મનુષ્ય રીતે વર્તે એનું ફળ ના મળે. તો યોગી બાપા કહે આપણે માથે ધણી છે, શ્રીજી માયા અને નિયમ પાળવા જ જોઈએ. આપણે માથે ધણી છે એટલે આપણે નિયમ પાળવા જોઈએ. ધણી આતા ના હોય એ તો ગમે ફરે કરે. મારા કટ્ટુ વચન તે મોટામાં મોટું ઝેર છે. તમને કોઈને કટ્ટુ વચન કે કટાક્ષથી કે શબ્દો તે તો હળાહળ ઝેર છે. કટુ વચન તે મોટામાં મોટું ઝેર છે. લગારે કટુ વચન કે તો પણ તેને દુઃખનો પાર રહેતો નથી. વારંવાર કટુ વચન કે તેની સાય સિયરી કરતા નથી. વારંવાર ધીરે જ રાખે, કંઈ બ્રેક જ ના હોય, વિચાર જ ના કરતા હોય, મોઢામાં જે નીકળે કહી દેતો હોય. મહારાજ કે શ્રીહરી એની સહાય કરતા જ નથી. શ્રી ભગવાન હવે ભગવાન સહાય ના કરે તો ક્યાં રહેવું. ટૂંકમાં અપશબ્દ બોલવાની, અપશબ્દ બ્રેક મારવી, અને સત્સંગી તરીકે તો આપણે આ લાઈને જવાય નહીં, ચલાય નહીં. સત્સંગી તમે કોણ છો? હું સત્સંગી છું. સત્સંગી લક્ષણ જ આ, કડવું વચન બોલે નહીં, કડવું એ બધું. અહીંયા સુધી હોઠ પર હોઠ ખુલ્યો ને બોલી નાખે તો બધું બરબાદ થાય. બ્રેક મારી સદાનંદ સ્વામી મહારાજ.

કાલના અનુસંધાનમાં નિર્માની રહેવું એ વાત આપણે આગળ ચલાવીએ. કેમ કે હોલ એન્ડ સોલ છે નિર્માની પણ. ઘટમાં પ્રાણ હોય, ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી નિર્માની પણ સૌએ રાખવું. એટલે લાસ્ટ મોમેન્ટ ધામમાં જવાના હોઈએ, લાસ્ટ મોમેન્ટ સુધી નિર્માની પણ સૌએ રાખવું. એક બે જણ નહીં, સૌએ રાખવું. નિર્માનીપણુંનો ગુણ મોટો છે. હવે દેખાતું નથી નિર્માનીપણું, પણ એમાં સત્વ છે. બધું એટમ હોય, એટમ કેટલું હોય, પણ યોગી આભા એક બે જણને મારા આપીને કહ્યું કે આ એટમ બોમ્બ છે. એટલે એ એટમ દેખાય નહીં, પણ આ જો એટમ બોમ્બ કેટલું નુકસાન કર્યું, કેટલું બધું કર્યું. એમ નિર્માની પણ દેખાતું નથી, એની ઇફેક્ટ ખબર પડે. અને જો આપણા મંડળમાં બધા નિર્માની પણ છે, સુખ છે, આનંદ છે, અને એક જણને આમ માન જોઈએ બધું વાતાવરણ બગડી જાય. જો ગઈકાલે આપણે અલૈયા ખાચર કેટલું ધૂમાન હતું. મેં 2000 સત્સંગ કરાયા છે, એનું માન હતું બધું. મને કોઈ પૂછતું નથી હું કેટલી સેવા કરું છું, ગુણનું માન. તમે તમારામાં ગુણ હોય એનું માન, એ તો બહુ ભયંકર. ગુણનું માન હોય ને તો મુક્તાન સ્વામી લખ્યું, સબ ગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. એટલે આપણા સત્સંગમાં આવા વેલ્યુઝ આપણે ધારવા, કચરો નહીં. માન ઈર્ષા દેખાય આ બધું કચરો છે. બધું આ ડસ્ટબિનમાં તમે બોલો, મોટો હોય ને મોટો ડસ્ટબિન, એની અંદર તમને સુવાનું કે કઈ મજા આવે. તો આ કામ ક્રોધ લોભ મોહ મત્સર એવા જ છે, આપણે એની અંદર આરોટીએ છીએ, ક્યાંથી સુખ આવે. તો આ નિર્માનીપણું, દેહભાવ, મહિમા આ બધું ધારણ કરીએ તો બધાને સુખ આવે, આપણને સુખ આવે, આપણા સંબંધમાં જેટલા 15-20 હોય એને સુખ આવે, અને જો માન હોય બધાને દુઃખ, પોતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરે. એટલે માન તો આપણે જોઈએ જ નહીં. આપણા મંડળમાં, BAPS મંડળમાં માનને રોકો, અંદર એન્ટર ના થવા દો. એન્ટર થાય બધું બગાડે. આપણે જે અક્ષરધામનું સુખ, દિવ્ય સુખ આવે છે ને, બધું ચોથી નાખે. માન આવે છે બધું. જો અલૈયા ખાચર કેટલી સેવા કરી હતી, ખરેખરી સેવા કરી હતી બધી, પણ માનને લીધે બધું બગડ્યું, બધું. અને પોતે ગયા સત્સંગમાંથી.

ગઢપુરમાં જીવેન્દ્ર નૃપનેશ્રીએ ધરમપુરની વાત કરતાં કહ્યું, જેટલું નિર્માનીપણું, ડાયરેક્ટલી પ્રપોર્શનલ જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. જો ભગવાનની કૃપા આપણે લેવી છે ને, ભગવાનની કૃપા આ છે. આ બીજું બધું કરીએ છીએ આપણે, બરાબર છે, પણ ખરેખર આમાં નિર્માનીપણે રહે અને કોઈ કનેક્શન નહીં કોઈ સાથે નહીં બધું, પણ નિર્માનીપણે રહે ભગવાનની સાથે જ છે. ભગવાનની કૃપા અખંડ થાય એટલું મટી જાય. આપણે બીજા બધા ઘણા સાધન કરીએ છીએ ભગવાન રાજી કરવા, પણ નિર્માનીપણું હોય, સેલ્ફ કન્ટેન્ટ, કોઈને અપેક્ષા નહીં, બધા અને એને મજા આવે. નિર્માનીપણે હોય ને એને ખૂબ મજા આવે. જરાક માન અંદર ઘૂસ્યું ને બધું બગડે એવું છે. જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માનીતા જેવી કોઈ મોટી નથી. જો નિર્માનીપણું એ બધાથી મોટો ગુણ છે. નિર્માનીપણું એ બ્રહ્મનો ગુણ છે. માન એ જીવ દશા છે, જીવનો ગુણ છે માન, અને બ્રહ્મનો ગુણ છે નિર્માનીપણું. નિર્માનીપણું એ ગુણ માત્રનો જનક છે. કેવું છે, નિર્માનીપણું હોય તમારામાં, તેમાંથી બીજા ગુણો, બીજા અનેક ગુણો ફૂટે. જેમ ફાધર હોય, ફાધરને જૂના પુરાના જમાનામાં 100-100 દીકરા હતા. એટલે નિર્માનીપણું હોય એમાંથી અનેક ગુણો ફૂટે, અનેક ગુણો આપણે ધારણ કરી શકીએ. નિર્માનીપણું ગુણ માત્રનો જનક છે, ફાધર ઓફ ઓલ વર્ચ્યુઝ. આવું બીજા અપાર ગુણ હોય. હવે બીજી બાજુ એક નિર્માનીપણું હોય તો એમાંથી અનેક ગુણો આવે, અને નિર્માનીપણું અને બીજા અનેક ગુણો હોય, અનેક ગુણો હોય પણ નિર્માનીપણું ના આવે ત્યાંથી એ ગુણો કલંકરૂપ છે. લો, હું તો માથે પડ્યું, જેટલા કંઈ ગુણો હોય એ કલંકરૂપ છે, દોષિત છે, પોઈઝનસ છે. બીજા ગુણો નિર્માનીપણું છે ને એ બેસ્ટ, એ બધાને બેલેન્સ કરે. બીજા બધા ગુણો હોય એને બેલેન્સ કરે. નિર્માનીપણું 14 લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ નિર્માનીતા છે. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે, બીજા કોઈ લોકમાં થાય. 14 લોક છે આપણે. બીજા કોઈ શ્રીજી મહારાજ ડાયરેક્ટ ફ્લાઇટ પકડીને અહીંયા પૃથ્વી ઉપર આવ્યા, બીજા કોઈ લોકમાં ગયા નહીં, જવાની ઈચ્છા જ ના થાય. બધા માનના પુતરા હોય, દેવલોક, ઇન્દ્રલોક, આ બધા માનના પુત્ર. ભગવાન દ્રષ્ટિ જ ના કરે. આવતા હોય ને આપણે ઓલા તમારે ઓલા ડાઈવ મારે ને ઉપરથી, હા, તો આપણે દ્રષ્ટિ કરીએ એ શ્રીજીમાં દ્રષ્ટિ ના કરી.
સીધા આ લોકમાંથી આવ્યા પૃથ્વી ઉપર. વ્યાકુલમાં દ્રષ્ટિ કરી જ નથી, મન જ ના થાય. બધા માનના પુતરા હોય એટલે એ થાય જ નહીં. એ ગુણ જોઈને ભગવાનના અવતારમાં પૃથ્વીમાં જ થાય છે. જે હરિજન ભૂમિ જેવા નિર્માની રહે છે તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. હોલ સોલ બધું આવી ગયું. જે હરિજન ભૂમિ જેવા નિર્માની રહે છે આપણે પૃથ્વી છે એના જેવા નિર્માની હોઈએ તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. બધું આવી ગયું. હવે નિર્માનીપણામાં નિર્માની રહે, જેટલા નિર્માની એટલા ભગવાનની કૃપા થાય, ભગવાન પાસે રહે અને અનુભવાય ભગવાન મારી સાથે છે. બધું છે ઉપરથી ના દેખાય. મહારાજ કહે ભગવાન, અરે સંતો હરિભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. લો દેખાય છે એવા જ, પાંચ ગામના બાર ગામના અને વાણિયા ને બ્રાહ્મણને કે કોઈ આત્માને કહું ડેઝિનેશન લાગે એ તો આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, એ હા નથી, બ્રાહ્મણ નથી, કોઈ જાતિ નથી, નાત નથી. એટલે મહારાજે કહ્યું કે એ ભૂમિકા બહુ જવા જેવું છે, એમાં બધું કેન્સલ થઈ જાય અને તમે એક આત્માના સુખે સુખી રહે. પણ એ ભૂમિમાં જતા નથી આપણે. એટલા પૈસા જોઈએ ને, મર્સિડીઝ ગાડી લેવી હોય એટલે બે પાઉન્ડમાં ના મળે. એટલે આ જે ગુણ ધારણ કરવું છે એ એક બે પાઉન્ડમાં ના મળે, અબજો પાઉન્ડ જોઈએ. એટલે એવી કમાણી, પુણ્યની એવી કમાણી હોય તો આવે. હવે બીજી વાત, આજે આપણને બધાને નડે છે, બધાને હોલ પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. પોતાને અધિક માનશે, આ હોલ અલૈયા ખાચર. પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે ને તે જ્ઞાની, ત્યાગી અને ધ્યાની હશે તો તેના કલ્યાણમાં ફેર છે. આવું પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે, નથિંગ સ્પેક, એવું એવું બધું માનવું. પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. આ સત્સંગમાં આવી થવું જ ના જોઈએ. બીજા બધા આપણા કરતાં મોટા છે એવું માનવું જોઈએ. હવે એ તો ના મનાય, બહુ મોટી વાત છે બીજાને અધિક માનવાનું. પણ તો આ તો થઈ શકે કે પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. હવે નેગ્લિજન્ટ કંઈ ગણતી જ નહીં આમ બધું. પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે તે જ્ઞાની, ત્યાગી અને ધ્યાની હશે તો તેના કલ્યાણમાં ફેર છે. ઇઝ ઓફ ટ્રેક, નો બોલ, એવું છે. એને કોઈ કિંમત નહીં આવી નહીં, એવું થઈ જાય. ત્યાગી અને ધ્યાની તો પણ તેના કલ્યાણ ફેર. સંત હરિભક્તના જો આપણે આ બધું કરવાનું આ છે, આપણે બધાએ બધાએ અમારે શ્રીજી મહારાજ પોતે કરે છે,
મહારાજ આવી રીતે વર્ત્યા છે, જેના નિર્માની ભગવાન તેના તેને કેમ જોઈએ મન, તેના તેને કેમ જોઈએ મન. આપણા ભગવાન નિર્માની છે, પછી આપણે આમ કરીએ નીકળી જશે. સંત હરિભક્તના ચરણની રજ, સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે તેનો સહેજે મોક્ષ થાય છે. એટલે આપણે અરસપરસ મહિમા સમજવો, એકબીજાને ભાવ પ્રેમ થવો જોઈએ, આ બધું થાય. કોના છે સંબંધ, કોનો સંબંધ છે, એ રીતે આપણે મહિમા સમજીએ અંદર અંદર, તો આનંદ રહે. અક્ષરધામમાં જ બેઠા છો અને હવે આવું બધું ના હોય તો કયા ધામમાં ખબર નહીં, નરકમાં બેઠા હોય. એટલે આટલી આટલે આપણે ધારું. સંત હરિભક્તના ચરણી રજ પોતાને સમજે તે નિષ્ફળ વર્તે તેનો સહેજે મોક્ષ થાય. એટલે આપણે આ બધી કલમ રાખવી, નિર્માની પણ દીવભાવ, બધામાં દીવભાવ રાખવો. સ્વામી શ્રીજી મહારાજે જ કહ્યું છે, દરેકને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા, દરેકને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા. હોલ એન્ડ સોલ બધી વિદ્યામાં બ્રહ્મ વિદ્યા શ્રેષ્ઠ. અને આવી રીતે રહેત આપણે આપણે બ્રહ્મ વિદ્યા બધાને દિવ્ય જોવા, બધાને દેખાય છે મનુષ્ય જેવા એ ના લેતા. જો તમે કેટલા પુણ્ય કર્યા હોય, કેટલા રાજા મહારાજા થઈને પુણ્ય કર્યા હોય, દાન કર્યા હોય, અને આ એના ફળરૂપે આ સત્સંગ મળ્યો, એટલે કોઈને એવું જોતા નહીં, નાનો છે ગરીબ છે આ છે, એ તો બધું. સત્સંગ મળ્યો છે બહુ મોટી વાત છે. જેને એને સત્સંગ મળ્યો છે, આપણે સત્સંગ મળ્યો છે, સમજ્યા છીએ અને બધું ઘણું સેવા કરીએ, ભક્તિ કરીએ છીએ, નિર્માની પણ સેવા કરીએ છીએ, એ તો બહુ મોટી વાત, બહુ જ મોટી વાત. અને તુલે કોઈ ના આવે, એટલે એવું બળ રાખીને આપણે સત્સંગ કરતા રહ્યું. સેદાન સાંઈ મહારાજ.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे। स्वामी बात करी जे देश काल आवे तो सत्संगीना गाम में पड़ा रही ने गुजरान करिए, पण मरवानी तो बीक ज ना लागे ने कल्याण तो त्यागी ने गृहस्थ बे में छे। महाराजे कहू देश काल आवे, નાના મોટા દેશકાળ તો આવ્યા કરે, પણ મોટા દેશકાળ જે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને, સત્સંગી કુસંગી અને બીજા અન્ય સાથે નહીં પણ સત્સંગી